જવાબ શું છે અને પ્રશ્ન શું છે? પિતાજીને લાગતું નથી કે મેં મારા છોકરા માટે બહુ ખર્ચ કરી નાખ્યો, બહુ કરી નાખ્યો. બીજો પ્રસંગ ડૉક્ટર સ્વામી કહે છે, પોતે વહેલી સવારે ત્યાં અમદાવાદ મંદિરમાં પ્રદક્ષિણા ફરતા હતા. એમાં એક પ્રદક્ષિણા ફરતા ફરતા એક હરિભક્ત આવે છે અને એકદમ આનંદમાં આવે છે. બાપા ડૉક્ટર સ્વામી મળે છે અને પહેલી જ વાત પગે પડે કે સ્વામી પહોંચી ગયા. કોણ પહોંચી ગયા, ક્યાં પહોંચી ગયા, ધામમાં પહોંચી ગયા? કે નાના સ્વામી, કે મારો દીકરો અને એની વહુ એ પોતે અમેરિકા પહોંચી ગયા. કેમ અમેરિકા પહોંચી? કે ક્યાં પહોંચ્યા? કે ક્યાં અહીંયા ત્યાં ગોઠવાઈ ગયા. કે કેવી રીતે? કે એક નંબર, ક્યાં બે નંબર? કે સ્વામી બે નંબર જોઈએ ને અત્યારે. તો કે કેટલા આપવા પડ્યા? કે સ્વામી 36 લાખ. 36 લાખ? કે સ્વામી પહોંચી ગયા ને? પણ એના મનમાં એવું જરાય થતું નથી કે મેં મારા દીકરા માટે આમ આટલો તો મેં ખર્ચ કર્યો. પિતાને એવું જ લાગ્યા કરે છે કે હજી મારા છોકરા માટે હું શું કરી નાખું, આમ આમ હજી મારા માટે તો આમ એને પ્રાણ પાથરી દઉં, એવું ને હંમેશા થયા કરે છે. એમ સ્વામીશ્રીના મનમાં પણ એવું જ રહે છે કે મારા છોકરા માટે હું શું કરું. દરેક પિતાને એવું થાય છે ને કે મારા છોકરાને હું સારામાં સારું ભણાવું. તો સ્વામીશ્રી પણ જો આપણે ના જોયું સંતોને કઈ રીતે ભણાવે છે, સારંગપુરમાં બેંગ્લોરમાં ભણાવ્યા, યુવકો કિશોર જે પણ કે સ્વામી બાપા પાસે આવે એ પણ એ જ આશીર્વાદ આપે કે સારામાં સારું ભણો, તાર માતા પિતાનું નામ કાઢો, સંસ્થાનું નામ કાઢો, યોગ્ય પણ નામ કાઢો. અને ક્યારેક તો પોતે સાક્ષાત રીતે પણ કદાચ ફી ભરી હોય અને પોતાના આમ દત્તક લઈને પણ એમ ભણાવ્યા હોય એવું પણ આપણે જોવા મળે છે. પિતાને થાય કે મારા છોકરાને સારામાં સારી રીતે સ્વાસ્થ્ય સારું રહે, એના માટે સ્વામીશ્રી પણ કેટલી સંભાળ લે છે. કેટલા બધા પ્રસંગ આપણે જોઈ ગયા. સ્વામી પણ મનમાં થાય, પિતાને મનમાં થાય કે મારા છોકરાને સારામાં સારી રીતે એને રમકડા આપવું, એને બરાબર સજ્જ કરી દઉં, એને બરાબર ભણાવું, એને પરદેશ મોકલું. સ્વામી બાપાના જીવનમાં બરાબર એવું જ જોવા મળે છે કે બરાબર તૈયાર થઈ જાય, પછી તૈયાર થયા પછી પણ લગ્ન બરાબર થઈ જાય. સ્વામી બાપા પણ લગ્નના પ્રસંગો જોયા. ક્યારેક કોઈને બાપના હૈયામાં સ્ત્રી છે તો પણ આવે છે, સાધુના હૈયામાં ભગવાન છે તો ભગવાન આપે છે. સ્વામી બાપા દીક્ષા પણ આપી છે. બાપાને દીકરાના મનમાં એમ, પિતાના મનમાં એવું હોય કે મારો છોકરો કેવો તૈયાર થઈ જાય, આમ સ્માર્ટ હોય. અને સ્વામીશ્રીના મનમાં પણ એવું છે કે મારા સંતો હરિભક્તો કાર્યકરો એવા તૈયાર થઈ જાય. બાપા જે બોલેલા કે દરેકને ભગત જેવી સ્થિતિ કરાવી દેવી છે, મારો સાધુ ક્યારેય પાછો ના પડે, એ પણ બધા દર્શન આપણે જોયા. બાપ પિતાજીના મનમાં એવું જ હોય કે મારો છોકરો આમ કેવો આમ દીપી ઉઠે. પિતાજીના મનમાં કેવી બધી એમ્બિશન્સ બધા હોય, આકાંક્ષા હોય, મહત્વાકાંક્ષા હોય કે મારા છોકરા આમ કેવા તૈયાર થાય, તને મને બધા સુખી થઈ જાય, એકદમ સેટ થઈ જાય. એમ સ્વામીશ્રીના મનમાં પણ એવું જ હોય છે. બાપાએ આપણા બધા માટે બહુ જ એક મોટી મહેચ્છા છે, એક બહુ જ મોટી કલ્પના છે કે આપણે કેવા તૈયાર કરવા છે. સ્વામી બાપાએ આપણા બધા માટે પ્રાર્થના કરી છે. આજથી 54 વર્ષ પહેલાં બાપાએ પ્રાર્થના કરી હતી. બાપાને જ્યારે બાપાની જ્યારે પ્રમુખ પદે રૂપે જ્યારે વરણી થઈ ત્યાંબલીવાડી પોળમાં, અને એ બાપાની જે પ્રાર્થના છે ને, અદ્ભુત પ્રાર્થના છે. આપણે જે મારા નબી વરદાન આપણે કહીએ છીએ ને, આમ એની બાજુમાં ઊભી રહે એવી આ બાપા પ્રમુખ સેમારની પ્રાર્થના છે. એમાં ખાલી એક અંશ જ વાંચું છું. બાપા શાસ્ત્રી માજ આગળ કેવા આશીર્વાદ માગે છે. બાપા પોતે કહે છે, આપના સમગ્ર આશ્રિતો તન મન ધનથી સુખ્યા રહે તો લોકમાં તેમની કોઈ પ્રકારનો કષ્ટ કે દુઃખ ના આવે, અને સુખેથી સ્વામીશ્રીનું ભજન કરી તેવા આશીર્વાદ મને, એવા આશીર્વાદ હું માગું છું. સ્વામીશ્રી પોતા માટે કેવા આશીર્વાદ માગે છે? પોતા માટે નહીં, કે તમારા આશ્રિત માટે, તમારા આપના સમગ્ર આશ્રિતો તન મન ધનથી સુખ્યા રહે તો લોકમાં તેમની કોઈ પ્રકારનું કષ્ટ કે દુઃખ ના આવે, અને સુખેથી સ્વામીશ્રીનું ભજન કરી શકે તેવા આશીર્વાદ માગું છું. સ્વામીશ્રી આપણા બધા માટે પહેલેથી માંગી લીધું છે કે મારા આશ્રિતો તને મને દો કે સર્વથા પોતે સુખી રહે. આ પિતાનો એક કાયમનો એ અંતરમાં સ્થાયી ભાવ છે, મારા છોકરા બધા સુખી થાય. આવા જ્યારે બાપાના પિતાના દર્શન કરીએ છીએ ત્યારે આપણે લાગે કે જેમ મા એ મા, એમ પિતા એ પિતા. પિતાનો જે પ્રેમ છે ભલે કદાચ જુદો હોય, પણ એ પ્રેમ એક વિશિષ્ટ પ્રકારનો પ્રેમ છે. પિતાનો પ્રેમ છે, પિતાનું જે પ્રોત્સાહન છે, પિતાનું જે પીઠબળ છે, પિતાની જે પ્રેરણા છે, પિતાનું જે પિતૃછાયા છે, આ અનેક અનેક જે પિતાના જે સ્વરૂપ છે એ પિતા સિવાય કોઈ ના પૂરું પાડી શકે. એ ન તો પૈસા, ન તો કોઈ પદાર્થ, ન તો કોઈ બીજા કોઈ માણસ. પિતાનો જે રોલ છે એ અજોડ રોલ છે. એમ એની કોઈ બદલીમાં, એને અવેજીમાં કોઈ ના આવી શકે. અંતમાં એક નાની વાર્તાથી આપણે આ પ્રકરણ પૂરું કરીએ. આનંદ મલકરાજ નામના એક પંજાબી લેખક છે, એમ એક નાની વાર્તા લખી છે.
એનો અંગ્રેજી અનુવાદ થયો હતો. એ વાર્તાનું નામ છે ધ ફેર, એટલે કે મેળો. એમાં એક પિતા અને છોકરાની વાત છે. બહુ નાની વાર્તા છે પણ બહુ મર્મસભર છે. એક ગરીબ પિતા પોતાના છોકરાને એકવાર એક મેળામાં લઈ જાય છે અને પિતાનો બહુ ઉત્સાહ હોય છે. એનો નાના બાળકનો હાથ પકડીને બધે ફેરવે છે, અમુક રાઇડ્સમાં બેસાડે પણ છે, એને જમાડે પણ છે. પણ બાળકનો સહજ સ્વભાવ હોય છે, એ બધું જ્યાં જ્યાં જોઈ ત્યાંને થાય છે કે બાપા મારે આ ખાવું છે, મારે આ જોવું છે. જ્યાં જ્યાં જાય, કારણ કે જ્યાં જાય ત્યાં કોઈક તો કંઈક કંઈક ખાતું હોય. બાળક એવું નથી સમજતો કે આ બધા માણસો જે હું જુદી જુદી જગ્યાએ જુદી જુદી રાઇડ્સમાં જોઉં છું બધા જુદા છે, કે આ જગ્યાએ આ માણસ બેઠો છે, આ જગ્યાએ આ ખાય છે, આ જગ્યાએ આ બેઠો છે. પણ એટલે એવું છે કે મારે બધું જ કરવું છે. બધા માણસો કે બધું થોડું ખાઈ શકે, મેળામાં બધા જ રાઇડ્સમાં થોડા બેસી શકે. પણ બાળકના મનમાં ઈચ્છા જાગે કે ના, મારે બધું જ કરવું છે. એટલે પિતાની જેટલી કંઈ પહોંચ હતી એટલી રાઇડ્સમાં બેસાડે છે, બે ત્રણ રાઇડ્સમાં. થોડુંક કંઈ ખવડાવે જ પણ છે, નાસ્તો પણ કરાવે છે. પણ છોકરાની ઈચ્છા હંમેશા અનલિમિટેડ હોય છે અને પિતાજીની પહોંચ એ લિમિટેડ હોય છે. છોકરાઓ જીત પકડે છે. પેલો બાળક કહે છે કે પાપા મને ટોરાટોર પર બેસાડો ને, મારે ટોરાટોર પર બેસવું છે. પછી કહે છે મારે ડ્રેગન ઉપર બેસવું છે, મારે આ ચોકડા ઉપર બેસવું છે. પછી કહે મારે પાઉંભાજી ખાવી છે, મારે આઈસ્ક્રીમ ખાવો છે, મને કોકોકોલા પીવી છે. આખું લિસ્ટ ત્યાં રજૂ કરે છે. પણ પિતાજી બિચારે કહું મને પણ ના પાડવી પડે છે. છોકરો રડવા માંડે છે કે મારે ખાવું જ છે, મારે આ બેસવું જ છે, મારે આ જોઈએ જ છે. અને ગિરદીમાં ને ગિરદીમાં પછી તો એવું બને છે કે છોકરાનો હાથ છે ને એ છૂટો પડી જાય છે. એટલે કે છોકરો છે ને ભૂલો પડી જાય છે, વિખોટો પડી જાય પિતાજીથી. અને આટલી મોટી ગિરદી બધી હોય આખા મોટા આ મેળામાં, અને છોકરો એકદમ ખોવાઈ જાય છે, એકલો પડી જાય છે. અને પછી જે રુદન એનું શરૂ થાય છે, આમ રડ્યા જ કરે, રડ્યા જ કરે, એ ખૂણામાં આવીને એવું રડ્યા કરે છે. પિતાજી મળતા નથી, આટલા મોટા બધા માણસો અજાણ્યા ભૂમિ આખી કોણ કને લોકોને વાત કરી, એવામાં કોઈ સજ્જન હશે ત્યાં આવીને એને મળે છે કે કેમ બેટા કેમ રડે છે, શું થયું, મમ્મી પપ્પા ક્યાં છે? અને પછી પેલું બાળક કહે છે કે પપ્પા મળતા નથી, પપ્પા ખોવાઈ ગયા છે. બાળકને હોય કે પપ્પા ખોવાઈ ગયા છે, ખોવાઈ તો પોતે ગયો છે, કે મારા પપ્પા ખોવાઈ ગયા છે. તો પેલા સજ્જન કે નહીં બેટા, તું રડીશ નહીં, હમણાં તારા પપ્પા મળી જશે, આપણે હમણાં તને શરદી આપે તારા પપ્પાને. આવું કહે છે. પેલો છોકરો રડવાનું બંધ કરતો જ નથી. સજ્જન કહે છે કે બેટા રડીશ નહીં, છાનો રે, હમણાં પપ્પા મળી જશે, તું ચિંતા ના કરીશ, ચાલ તને શું જોઈએ છે, તારે ટોરાટોર પર બેસવું છે? છોકરે કહે ના. પેલા સજ્જન કહે છે કે તારે ડ્રેગન ઉપર બેસવું છે? છોકરો કહે ના. પેલા ભાઈ કહે છે કે તમારે ચકડા પર બેસવું છે? કે ના. કે તારે કંઈ ખાવું છે? તારે પાઉંભાજી ખાવી છે? કે ના. તારે આઈસ્ક્રીમ ખાવું છે? કે ના. તારે પેપ્સી પીવું છે? કે ના. કે તારે જોવે છે શું? તો બાળક શું કહે છે? મને મારા પપ્પા જોઈએ છે. પપ્પા હતા ત્યારે બધા આના માટે જ રડતો હતો કે મને આના પર બેસવું છે, મારે આ ખાવું છે, મારે આ જોવે છે. પણ પપ્પા હતા ત્યારે ને, પપ્પા ના હોય તો બીજું કશું કામનું નથી. એમ કદાચ સ્વામી અહીંયા હોય, આપણે સત્સંગમાં આવ્યા છે, એટલે કદાચ આપણે માંગીએ કે સ્વામી હવે દીકરો આપણને હવે બહુ વર્ષ થઈ ગયા, હવે પાણું બંધાય એવું કંઈક કૃપા કરો. સ્વામી હવે કેટલા વખત સ્કૂટરમાં ફરીએ છીએ, કંઈક ગાડી થાય અને કંઈક આશીર્વાદ આપો. સ્વામી હવે નોકરીના હવે તમે થાકી ગયા, કંઈક પોતાનો ધંધો થાય એના માટે આશીર્વાદ કરો. સ્વામી છોકરાને પરદેશે મોકલો છે, કંઈક વિઝાનું કંઈક ઠેકાણું પડી જાય, જો આ છોકરા હવે પરણાવવા લાયક થયો, સ્વામી કંઈક તમારી નજરમાં કંઈક છોકરી હોય તો કહેજો ને. આપણે માગશું, વાંધો નહીં, માગું જ, અહીંયા માગું. પપ્પા હોય ત્યારે, સ્વામીજી છે એમની પાસે માગું, છોકરો હોય થોડો કંઈ પાડોશી પાસે જેને માગે કે અંકલ અંકલ મને ખાવાનું આપો ને, મને ભણાવો ને, ત્યાં કહેવા જાય. એમ આપણા ધણી, આપણા સ્વામી, આપણા જે માલિક, આપણા પિતાજી સ્વામીજી છે એમની પાસે માગું. સ્વામી છે ત્યારે આપણે માગી શકીએ છીએ ને, ત્યારે ભલે આપણે રડીએ કદાચ, પણ જ્યારે સ્વામીજી ના હોય તો કોની પાસે માગું, શું માગું? માગી માગીને આ જ માગવાનું છે કે મને મારા પપ્પા જોઈએ છે, મને મારા સ્વામી જોઈએ છે, બીજું કંઈ જોતું નથી. આપણે એવા સાચા સ્વામી મળી ગયા છે. સ્વામીના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ કે આપ અમારા માટે સાચા પિતા બન્યા છો, અમે પણ તમારા સાચા અર્થમાં પુત્ર બન્યા. અહીંયા આપણે કહો મને પણ તમે એવા પિતાનું આપણે અહીંયા અંત લાવીએ છીએ.
વિરામ આપીએ છીએ, ઘણા બધા લક્ષણો છે પણ

જો આપણામાં જે મારાપણું છે ને, મમત્વ કે અમારું સ્વજન છે, એ કેવું છે? અહીંયા કોઈ છોકરાઓ રમતા હોય, ત્રણ ચાર પાંચ છ છોકરાઓ, તો આપણી દ્રષ્ટિ પહેલાં કોને આપણે પડશે? જો આપણો છોકરો એ પાંચ છ છોકરાને આમ ટોળીમાં બધે રમતો હોય, આપણી દ્રષ્ટિ પહેલાં એમ ત્યાં જશે કે આ જો અમારો છોકરો રમે છે. કોઈક ફોટો હોય તો પહેલાં દ્રષ્ટિ કદાચ આપણે ફોટામાં છું તો પહેલાં દ્રષ્ટિ આપણે પર જશે કે જો હું છે ને, જો આ યોગી શતાબ્દીમાં પણ હું પાણી વિભાગમાં હતો, અત્યારે ફૂડ સ્ટોરમાં વિભાગમાં હતો, આપણો ફોટો ત્યાં જાય, આપણો દ્રષ્ટિ ત્યાં ફોટા ઉપર જાય. કદાચ આપણે ના હોય હાજર તો ફોટામાં આપણે ગોતીએ કે મારો દીકરો ક્યાં ગયો, કે જો સ્વામી અમારા જમાઈ છે, અમારા વેવાય છે, અમારા અમારા અમારા ભાણો છે, એમ કહીને આપણે પોતાના સંબંધીને આપણે દ્રષ્ટિમાં રાખીએ છીએ. કારણ કે આપણો ફેમિલી છે. કદાચ આપણે અહીંયાથી કોઈક બહાર જઈએ, અથવા ઇવન આપણે અહીંયા વડોદરા શહેરમાં જ આપણે શું થાય કે આ અમારા કારેલી બાગના કાર્યકર છે, આ મારા કારેલી બાગ અમારા પ્રમુખ સ્વામી નગરના સ્વયંસેવક છે, અત્યારે અમારા વિસ્તારના પારાયણ ચાલે છે, આ આ તમારા વિસ્તારમાં અને આ અમારા વિસ્તારમાં. એક શહેરમાં પણ આપણે એવું લાગે કરે છે. કદાચ આપણે પોતાના ગામમાંથી બહાર જઈએ તો પણ એમ લાગે કે આ અમારા કુટુંબના છે, આ મારી નાતના છે, આ પટેલ છે, આ શાહ છે, આ દરબાર છે, આ બ્રાહ્મણ છે. નાતમાં પણ આપણે પોતાનું પણ લાગે. અથવા તો આપણ એલેમ્બિકમાં કામ કરે છે, આપણ બધે કોન્ટ્રાક્ટર છે, આપણા જે પણ કંઈક સર્કલમાં આવતું હોય તરત એ મારા પણ ત્યાં આપણે અનુભવ થાય છે. આપણે થોડાક બહાર જઈએ, કદાચ આપણે કોઈક માનો કે કંઈક શિબિરમાં જવાનું થાય, મોટી શિબિરમાં આપણે કાર્યકર હોય અને આપણે શિબિરમાં જવાનું થાય, ત્યાં તો ઝોન વાઇઝ બધું શિબિર હોય ને, કે વડોદરા એક, વડોદરા બે, સુરત એક બે ત્રણ, બોમ્બે અથવા સાઉથ ગુજરાત, એમ એમાં પણ લાગે કે હવે આપણે આ ઝોનમાં આપણે આવ્યા, એટલે આ બાજુ આપણે બેસવાનું, હવે અમારો ઉતાવળ આ બાજુ છે, અમારે જમવું આ બાજુ, અમારી રજૂઆત આ તારીખે છે. આપણા ઝોનમાં પણ આપણે માળાપણું લાગે. આપણે કદાચ ગુજરાતથી બહાર જઈએ તો પણ, સંતો વાત કરતા હતા કે જ્યારે આ ભક્તિ સાગર સ્વામી, ભદ્રે સ્વામી બધા ત્યાં બેંગ્લોર ભણવા માટે ગયા, બેંગ્લોર તો આપણે સાવ જુદું જ લાગે, એમ તો ભાષા બધી એવી અડબંગી, ત્યાં કોઈ ગુજરાતી તો ના સમજે, હિન્દી પણ ના સમજે, અંગ્રેજી પણ સાવ તૂટેલું ફૂટેલું બોલે, આપણે આમ આમ કંટાળો આવે કે આની સાથે વાત કેવી રીતે કરવી. અને મેન્ટેલિટી આખી, ભારત એટલું મોટો દેશ છે ને કે સાઉથ ઇન્ડિયન નોર્થ ઇન્ડિયા આમ તદ્દન જુદા દેશ ને, એવું આપણે લાગે, ભારત આખું સ્વયં એક ખંડ છે એવું આપણે લાગે. પણ ત્યાં સંતો વાત કરતા હતા કે કદાચ કોઈ ભૂલે ચૂકે પણ ગુજરાતી નંબર પ્લેટ વાળી કોઈ ગાડી મળી જાય ને કે જી જે, તમ આનંદ થાય, ઓહો ગુજરાતની ગાડી જાય, આપણી ગાડી ગઈ, હવે ભાઈ આપણે ઓળખતા નથી કશું નથી પણ ગુજરાતની ગાડી ગઈ, આપણે બહાર આવ્યા, એટલે આપણું હજી સર્કલ તો નાનું જ રહ્યું છે, વધારે આપણે બહાર આવ્યા પણ આપણું સંકલ મોટું થયું, પણ હજી મોટા કરતા નાનું જ છે ગુજરાતમાં આવે. અને કદાચ પરદેશ જાય તો, અને ન્યુયોર્કમાં કે લંડનમાં કોઈ ઇન્ડિયન મળી જાય, ઓહો જો ઇન્ડિયન હે આપણો ગયો, ને પણ ગુજરાતી હોય, ગુજરાતી આવડે તમને, ઓહો ચાલો અમારા ઘરે આવો, દાળ ભાત શાકરોટી જમાડશું તમને, એમ આપણું માણુંપણું છે હંમેશા લિમિટેડ છે, સીમિત છે. મહાપુરુષો માટે વસુદૈવ કુટુંબકમ, એમના માટે સંપૂર્ણ આખું જગત એ પોતે પોતાનું માને છે, એમનામાં આવા કોઈ નાત જાતના કે કોઈ વ્યવસાયના કે કોઈ શહેરના કોઈ સ્થળના કે સમયના એવો કોઈ ભેદભાવ નથી, એ તો સમગ્ર વિશ્વને પોતાનું માની શકે છે. હી હેઝ અ હાર્ટ વેર ઇન ધ હોલ વર્લ્ડ કેન લિવ, સ્વામીશ્રી હૃદય એટલું વિશાળ છે કે આખું વિશ્વ એમાં પોતે સમાઈ શકે છે, એમને સ્થાન આપી શકે છે. સ્વામીશ્રી આવી રીતે દરેકે દરેકને પોતાના સ્વજન માને છે, દરેકના બંધુ છે, અખિલા બ્રહ્માંડના પોતે બંધુ બન્યા છે. એટલા માટે સ્વામીશ્રી દરેક જગ્યાએ પોતાનું ઘર માની શકે છે, દરેક વ્યક્તિને પોતાના સંબંધી માની શકે, નિકટના માની શકે છે. એટલા માટે પોતે આવા નજીકથી બધા સાથે જોડાઈ શકે છે. એક બે પ્રસંગ આપણે આજે જોઈએ. સ્વામીશ્રી કેવા નજીકથી બધા હરિભક્ત સાથે ઓતપ્રોત થઈ ગયા છે, પોતાએ માને છે. સ્વામીશ્રી ત્યાં, આ તો બહુ જ પહેલા વર્ષો પહેલાનો પ્રસંગ છે, લગભગ 70 પછીનો, 70 દાયકાનો આ પ્રસંગ છે. સ્વામીશ્રી રાજકોટ હતા અને ત્યાં એક આપણા હરિભક્ત દુર્લભજી, સાવ સામાન્ય પરિસ્થિતિ એમની, સાવ સામાન્ય ઘર એમને, એ વખતે રાજકોટમાં એક નવું ઘર ભાડે લીધું હતું, પોતાનું ઘર તો નહોતું જ, ભાડે લીધું હતું. અને એવામાં હજી તો રહેવા જ આવ્યા હતા, બધા ઘરનો જે કંઈ સામાન હોય, સોફા ને બીજી ઘરઘંટી ને ફ્રીજ ના ને તેને બધું આમ માનમાં હજી લાવ્યા હતા. અને એવામાં આપણા એક ત્યાંના કાર્યકર ઘનશ્યામભાઈ પારેખ, એમને ત્યાં દુર્લભજી કાકાને કીધું કે તમે બાપાને બોલાવો ને તમારા ઘરે પધરામણી કરવા માટે. ઉત્સવમાં તો એમને હાથો પાડી દીધી.

0: એટલે બાપા ચાલીને, એ વખતે જૂના જૂના મંદિરમાં ચાલીને ત્યાં એમના ઘરે પધારે છે. હવે ઘરમાં તો કોઈ વ્યવસ્થા જ નહીં, હમણાં માંડ માંડ પોતે આવેલા રહેવા માટે. એટલે એક પેલા લોટના ડબ્બા ઉપર સ્વામીશ્રીને ત્યાં બેસાડે છે, સંકોચતા સંકોચતા, કારણ કે હવે બાપા માટે કંઈ આસન કરવાની ગાલી છું પાથરોનો, એવું તો કંઈ વ્યવસ્થા હતી જ નહીં, પણ સંકોચતા એમને ત્યાં લોટના ડબ્બા ઉપર સ્વામીશ્રીને બેસાડે છે. ને બહુ જ અમને દિલગીર છે કે સ્વામી બાબા મારા ઘરે આવ્યા પણ આવું મેં કર્યું. એટલે ઘનશ્યામભાઈ પારેખ બાપાને કહે છે, બાપા દુર્લભજી કાકા બહુ આમ બિચારે નારાજ થઈ ગયા કે કેમ કે તમે એમના ઘરે પધાર્યા પણ લોટના ડબ્બા ઉપર તમને બેસાડ્યા. સ્વામી બાબા શું બોલે છે કે દુર્લભ કે તું એ મારો છે ને આ ઘરે મારું છે, એમાં સંકટ શું, એમાં સંકોચ શું રાખવાનો, તું એ મારો છે અને આ ઘર પણ મારું છે, હું ઘરે આવ્યો છું, એમાં ક્યાં મોટી વાત થઈ છે. એમ સ્વામી બાપા એ વખતે પણ એક હરિભક્તને પોતાનો પોતાપણામાં એ સમાવી લે છે. સ્વામીશ્રી લંડન હતા, એક એક કુટુંબ છે, સાંઈ બાપા સાથે બહુ જ પ્રેમ હેત પ્રેમથી પોતે જોડાયેલું છે. અને બાપા અવારનવાર જ્યાં જ્યાં જાય ત્યાં આ ખાસ કુટુંબને યાદ કરે. હવે કુટુંબ મોટું છે, એમાં કંઈક કારણોસર કંઈક વચ્ચે કંઈક અંટસ બધું પડી ગયું, બે પક્ષ પડી ગયા. અને બે દિવસ સુધી સ્વામીશ્રી લોકોને ઝઘડા મટાવ્યા, બે દિવસ સુધી આમ રોજ એક બે સેશન થયા કરે. અને જ્યારે બધું આખો લોકોનું જે સમાધાન થઈ ગયું, સમાધાન થયું ત્યારે બે પક્ષ ભેગા થઈ ગયા અને સ્વામી બાપાને આમ હાલ જોડીને માફી માગે છે કે સ્વામી તમારો ઘણો સમય અમે લીધો, બહુ ભીડો તમને આપ્યો. ત્યારે એ વખતે બાપા પોતે કહે છે કે આમાં માફ કરવાનું હોય નહીં, આ બધું અમારું જ છે. સ્વામી બાપાને નામ બોલે છે, અટક બોલે છે કે આ કુટુંબ એ આપણું છે, એ આપણું જ કુટુંબ છે, તમારા પ્રશ્નો પણ અમારા પ્રશ્નો છે, આ કુટુંબને અમે અમારું ઘર માન્યું છે. સ્વામીશ્રી આવા કેટલાય હરિભક્તોના પ્રસંગમાં આવીને કેટલા કુટુંબમાં પોતાનું જ્યારે કુટુંબ હોય એમ માનીને પોતે આવી રીતે આગળ વધ્યા છે. આવા તો બીજા કેટલાક પ્રસંગો છે, એક નવો આખો વિષય ત્યાંથી શરૂ થાય છે, એટલે આપણે પ્રસંગો આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 14મું નિર્વિકલ્પ સમાધિનું, સમાધિમાં બધા ઘણા છે, કરવાની જરૂર નહીં. સ્વામિનારાયણ હરે. સંવત 378 ના ભાદરવા સુધી પ્રતિપદાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢરા બધે દાદા કચ્છના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર પાસે ઉત્તરાદે બારડે ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા. ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓળી હતી, ને મસ્તક ઉપર શ્વેત ફેટો બાંધ્યો હતો, ને તે ફેટા ઉપર રાતા કર્ણિકાના પુષ્પનું છોગું વિરાજમાન હતું, અને સુંદર કુમકુમનો ચાંદલો ભાલની વિશે વિરાજમાન હતો. ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આજે રોજ તો ભાલે તિલક ચાંદલો કરતા હશે, પણ આ વિશેષ કેમ લખ્યું? ફેટાવર અને સુંદર કુમકુમનો ચાંદલો ભાલ વિશે વિરાજમાન હતો, અતિશોભા લખનાર હોય એને ગમી ગયું હશે એટલે લખ્યું. પછી મુક્તાન સાહેબ પૂછ્યું, જે ભગવાનના સ્વરૂપને વિશે જે સંતદાત્મકપણાને પામે છે તે સમાધિ કહીને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે? મુક્તાન સાહેબ પૂછ્યું છે કે મહારાજ, એવી સમાધિ હોય નિર્વિકલ સમાધિ, તે એનો સમાધિ કરીને જ થાય છે કે બીજો ઉપાય પણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેણે સંત જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે મેં કહ્યું તે યથાર્થ જાણ્યું હોય તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ના હોય. જેમાં લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે, પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી કે લીમડો હશે કે નહીં હોય. મહારાજે સરસ સુંદર દ્રષ્ટાંત આપ્યો, એકદમ સાદું સરળ સચોટ બેસી જાય એવું મનમાં, કે આપણે લીમડો હોય, ઉપર લીમડો જતો, એટલે મહારાજે લીમડાને દર્શન કહ્યું, બીજો વૃક્ષ પણ, એટલે ટૂંકમાં કોઈ ઝાડનું વૃક્ષનું આપણે નિશ્ચય હોય તે એકવાર જાણી લીધું પછી કહેવું ના પડે. અને કઈ સચોટ વાત છે, એકવાર લીમડો લીમડાનું વૃક્ષ જાણી લીધું પછી ક્યારેય જરૂર પડતી નથી કે આ લીમડો હશે કે નહીં હોય. એવો સચોટ નિશ્ચય થાય છે. તો મહારાજ કે એવી રીતે જ, એવી રીતે જ જે ભગવાનના સ્વરૂપને વિશે એવી દ્રઢ પ્રતીતિ થાય, જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે મેં કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય, તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ના હોય, એમાં ઉત્થાન રહે જ નહીં. પણ ભગવાનના સ્વરૂપને વિશે રહેશે, ભગવાન જો જીવબાન લાડુબાને પણ રહી ગયું. એકવાર માર સૂતા હતા અને ગોદડી ભરી અને સુગંધ દુર્ગંધ આવી, તો મહારાજે બ્રહ્મચારીને કહ્યું કે બ્રહ્મચારી જો જો શું આ ભરે છે, તો એ લોકોએ કહ્યું કે મહારાજ આ ગોદડી સરગી છે, ખૂણો સરગે છે, એની વાસ આવે છે. તો જીવબાન લાડુબા બોલ્યા કે મહારાજને ક્યાં પડી છે, કોનું ભરે છે, કોનું જે ભૂલી ગયા, એવું છે. એટલે જીનું જીવનું મનુષ્ય ભાવ રહેશે જ, બધા ગમે એવું હોય ને. તો એટલે મહારાજે કહું કે એક વાર જાણી લીધું એ ભગવાનનું સ્વરૂપ છે, પછી ક્યારેય ફેરફાર ન થાય. લીમડો સુકાઈ જાય, ડાળખા હોય તોય લીમડો લીમડો ધરે. ભગવાન બધી એવી રીતે ગમે એવો નિરુત્થાન પર નિરુત્થાન પર, એમાં હાલે નહીં, ડગમગ ના થાય સ્વરૂપને વિશે દ્રઢતા રહે. એવી દ્રઢતા રહે ને કે એને કંઈ પૂછવું જ ના પડે. અને મહારાજે કહ્યું કાલે મેં સ્વરૂપ કહ્યું એવું તમારે હોય તો કાલે મધ્યનું તેરમું હતું તેજનું, એમ બધે મહારાજ વાત કરે છે. મુખ્ય તો કે આ જે સ્વરૂપ તમે જુઓ છો એ જ હું છું. અને મહારાજે કહ્યું કદાચ એવું ના મનાય તો મહારાજ એ સ્વરૂપને જુએ છે એ રીતે માની માનજો. પણ આ મહારાજ આડકતરી રીતે પણ મહારાજ આ જ વાત કરે છે કે તમે સ્વરૂપમાં એવી દ્રઢ પ્રતીતિ આવે છે તે જ સમાધિ છે, બીજી સમાધિ વાત નથી. આ સ્વરૂપને વિશે એવી દ્રઢતા રહે કે કોઈ દિવસ તમારે બદલાય નહીં. તે એ મહારાજે કહ્યું કે એ આપણે ઘણી વાર આપણું ધાર્યું થતું હોય ને ત્યારે આપણને ગમે, આપણું ધાર્યું ના થાય ને કદાચ જરાક ફેરફાર થાય તો અભાવ અવગુણ આવી જાય, સડીક રહે, જાજુ ના રહે, જેવું જ્ઞાન એ પ્રમાણે નીકળી જાય. અને રહે નહીં. તો મહારાજે કહું, પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય, તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ના હોય. જેમાં લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે, પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જ્યાં લીમડો હશે કે નહીં હોય. મનુષ્ય રૂપે દેહમાં વર્તે એટલે બધું ઘણી સંભાવના, આપણને મનુષ્ય ભાવ આવે જ. ઝીણું ઝીણું રહેતું હોય ઉપર ઉપર તો સળંગ બધું રે, માર દીવે છે આ છે, પણ ઝીણું ઝીણું એમ કે હવે મનુષ્ય દેહ ધારણ કર્યું છે તો મનુષ્ય રીતે ના કરે તો શું કરે. એક બાજુ આપણે કહીએ છીએ અને ભગવાને કેટલી કૃપા કરી, કેટલી કૃપા કરી, મનુષ્ય દેહ ધારણ કર્યું, નહીં તો એમને શું જરૂર હતી અક્ષરધામ પોતે નિરાતે બેઠા. પણ આપણા કલ્યાણ માટે, કેવળ આપણા કલ્યાણ માટે, લાખોનું મોક્ષ કરવા માટે ભગવાન પ્રગટ થયા અને મનુષ્ય રીતે કર્યા, તો આપણે પણ એ મનુષ્ય રીતે કર્યા, એમાં દીવ ભાવ રાખવાનો. અને પછી એ તો રહે, પણ એમાંય મનુષ્ય ભાવ મનુષ્ય ચરિત્ર કરે, એમાં દીવ ભાવ રહેતો નથી, ઉડી જાય. અને શાસ્ત્રીમાં, યોગીઓ પ્રમુખ સાહેબમાં બધામાં એવું થયું છે, આપણે કંઈક કંઈક મનુષ્ય ભાવ આવ્યા જ કરે. એક યોગીઓ પણ જબરદસ્ત હતું, યોગીઓ 40 વર્ષ શાસ્ત્રીમાં સેવા કરી છે, પણ કોઈ દિવસ હોશિયારા કર્યા નથી, મનનું ધારું કર્યું જ નથી. કેવી વાત છે! અને આપણે તો બધું કેટલું બધું મનનું ધાર્યું થઈ જાય, ખબર ના પડે, અજાણે પણ થઈ જાય. તો એ ના થાય, મારે કંઈ નિર્થન પડે નિશ્ચય છે. એ જ સમાધિ છે, એ નિર્નિર્ગુણ સમાધિ છે. નિશ્ચયમાં, ભગવાનના સ્વરૂપમાં નિશ્ચયમાં એ જેટલી ગડબડ હોય એટલું તમારે માર્ક્સ કપાય. બાકી તો બીજી કોઈ વાત, સમાધિ ઓલા ફૂટ પડે ને એવી સમાધિની વાત નથી. જંગલમાં જઈને તપ કરો ને એ બધું એ કોઈ વાત નથી. મારા ભગવાન સામે બેઠા છે, શ્રીજી મહારાજ બેઠા છે, ગુણાત્યાન સ્વામી બેઠા છે, ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં યોગીઓ, પ્રમુખ સ્વામી મહારાજ બધા બેઠા, એમાં આ ભાવ ન થાય, પણ થાય છે. કેમ કે આપણામાં મનુષ્ય ભાવ છે, એટલે એને કારણે સામે આ વ્યક્તિઓમાં આપણને મનુષ્ય ભાવ દેખાય છે. એમાં છે જ નહીં, પણ દેખાય છે. ભાવ શું છે? કેમ કે એનું કારણ આપણે જ છે. આપણામાં સ્વભાવ અને દોષો છે, એને કારણે એમાં દેખાય છે. પછી ચાલ્યા કરે ગડબડ સડબડ, પણ એ નિરુત્થાન પર નિશ્ચય હોય. આ લીમડો કે લીમડો એમાં ફેરફાર ના, એમાં થાય છે, પણ આ મનુષ્ય રીતે ભગવાન કરે એમાંથી બહુ ગડબડ થાય છે. આપણા સ્વભાવ વિરુદ્ધ કાંઈ પણ કરે ને તરત જ ધડાકો થાય, ના આમ નહીં, આમ નહીં, આમ નહીં. એકવાર શાસ્ત્રીજી મહારાજ ને એક ફેરફાર કરવો હતો અહીં કલમમાં, તો બધાએ કહ્યું સ્વામી ના થાય, આ ના થાય, એમાં સિક્કો આવી ગયો સરકાર એટલે બધું ના થાય. સ્વામી કે પછી બધા હરિભક્તો બે રહી ગયા. પછી સ્વામી એક હરિભક્તને કે આ બધા મને નિર્ગુણ બ્રહ્મને આ બધું ઉપદે છે, પણ એના કરતાં વધારે બુદ્ધિ છે એવું જ નથી માનતા. બધા કરતાં વધારે બુદ્ધિ છે એવું નહીં, તો આવો આવો પ્રશ્ન થાય જ નહીં. એટલે થાય છે એ યોગી આપણે ધારા. અને એવું જે એ તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કંઈ થાય છે, પણ કેવળ સમાધિએ કંઈ નથી થતું. સમાધિ કેટલા સમાધિ થવાને, એ સમાધિથી થતો હોય તો આપણે બધા રહી જઈએ. આપણે સમાધિ થઈને મહારાજે મુક્તાંત થઈ ગયા કે મુક્તાંત થઈને ક્યારે સમાધિ થવાની નથી, એટલે મુક્તાંત તો હાવ રહી ગયા. એટલે એવું નથી, નિશ્ચય કહીને છે. અને એવું જે તદાત્મકપણું તે એકાંતિક ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કહીને થાય છે. અને આવી સ્થિતિ પામવી હોય તો ભગવાનના એકાંતિક ભક્ત હોય, બીજા તો મનુષ્યભાવ તો લાવી દે. સ્વામી તો કહે પણ આપણે નથી કરવાના, એવો છાનો છાનો મનુષ્યભાવ છે, દેખાતો નથી. નહીં તો સમાધિમાંથી બહાર જ ના આવે, એ જ્ઞાન સમાધિ છે. સમાધિ રહે જાણી લીધું કે આ ભગવાન લીમડો છે, જે લીમડોમાં ફેરફાર ના થાય. એકવાર જાણી લીધું કે લીમડો છે અને ભગવાનના સ્વરૂપમાં વારે વારે થયા કરે, ડખાડખડખડખડ ના થાય. તો એના માટે મહારાજે કહ્યું કે તમે જે માનો છો એ સમાધિ એવી તે નથી. એવું જે તથા પણ તેને નિર્ગુણ સમાધિ કહીએ છીએ. અને એવી જાતની જેને નિર્ગુણ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે. એ થઈ જ નિશ્ચય કહીને જ બધું કામ થાય. ભગવાનનું નિશ્ચય પ્રત્યક્ષ પરોક્ષમાં તો એટલે થઈ ગયા હોય એની વાત નથી, સામે બેઠા હોય એ વાત છે. અને એવા અડક નિશ્ચયવાળા જે સંત નિવૃત્તિ માર્ગની વિશે પ્રવર્તે અથવા પ્રવૃત્તિ માર્ગની વિશે વર્તે તો પણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે. શાસ્ત્રીમાં કેવી પ્રવૃત્તિ, યોગી પ્રમુખ સાહેબ ક્યારે હાથમાં લીધી છે, પણ પ્રવૃત્તિ કેટલી બધી છે, પણ તો એનું સ્વરૂપ નિર્ગુણ બ્રહ્મ છે. એટલે જેમ લોઢું કહે, લોઢું હોય એકવાર જાણી પછી મટતું નથી, એ ગમે રીતે લોઢું આપણને દેખાય. એટલે આ એકવાર જાણી આ નિર્ગુણ બ્રહ્મ જ છે, નિર્ગુણ સ્વરૂપ છે, તો એ હવે ચંદ્રમાંથી કોઈ મંગળ કે ગમે ગ્રહમાંથી કોઈ વ્યક્તિ આવતો હોય તો એને એકવાર જાણી દીધું પછી ફેરફાર ના થાય એવી. એટલે બહુ સૂક્ષ્મ વાત છે, એની જ કુસ્તી ચાલે કરે. જ્ઞાનીને એની કુસ્તી ચાલે, જ્ઞાની હોય. જેમ નારદને સંકાદિક એ સર્વે નિવૃત્તિ માર્ગની વિશે પ્રવર્ત્યા અને સપ્તઋષિ તથા જિનકાદિક રાજાએ એ સર્વે પ્રવૃત્તિ માર્ગની વિશે પ્રવર્ત્યા, પણ એ સર્વેને ભગવાનના નિશ્ચય કહીને નિર્ગુણ જાણવા, પ્રવૃત્તિ કરે કે ના કરે બધી એ બધું જુદી વાત છે, પણ સ્વરૂપનો નિશ્ચય છે, ભગવાન સ્વરૂપનો નિશ્ચય, એને કહીને નિર્ગુણ જ જાણવા. અને નિવૃત્તિ માર્ગની વિશે પ્રવૃત્તિ આવે ને જો ભગવાનનો નિશ્ચય ના હોય તો તેને માયિક ગુણે કહીને સગુણ જાણવા, અને એમ જાણવું જે આ અતિશય ત્યાગી છે. ત્યાગી જણાય છે પણ એને ભગવાનનો નિશ્ચય નથી, માટે અજ્ઞાની છે તે જરૂર નરકમાં જશે. અજ્ઞાની વાત કે આપણા માટે કેટલું તો જ્ઞાન ધરાવતો હોય, પારણ કરે બધા કરે, પણ ભગવાન નિશ્ચય નથી તે મારે કે અજ્ઞાની જ છે. મારા તો 100 માંથી 100 આપે અથવા 0 આપે, બીજી વાત જ નહીં. આ અતિશય ત્યાગી જણાય છે પણ એને ભગવાનનો નિશ્ચય નથી, માટે અજ્ઞાની છે તે જરૂર નરકમાં જશે. નરક આ નરક જુદી જાતનું, જેમ બોલા રાજા કોઈ રાજવી પુરુષ હોય એની કેદ એની જુદી જાતની હોય, એને બધું ખાવા પીવાનું બધું જ હોય, પણ નજર કેદ છે, નજરની બહાર જાય નહીં એ રીતે કેદ. અને જેને ભગવાનના સ્વરૂપનો એવો નિશ્ચય છે ને જો તેમાં કંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ હશે તો પણ તે ભૂડી ગતિ નહીં પામે, પણ કંઈક ભૂંડાશ તો એવી ગતિને પામશે. ને જો તેમાં કંઈક થોડી ઘણી ખોટ રહી ગઈ હશે તો મને ભૂડી ગતિ નહીં પામે, તે તો અંતે જાતા નિર્ગુણપણા જ પામશે, કારણ કે સવરે રસ્તે છે, સવરી દિશામાં માર્ચિંગ કરે છે, એટલે અત્યારે તો ગમે ત્યાં હોય પણ અંતે જતા એ નિર્ગુણપણા જ પામશે. અને જેને ભગવાનના સ્વરૂપનો એક તો એવો નિશ્ચય નથી ને તે સુધો ત્યાગી રહેતો હોય ને કામ ક્રોધ લોભાદિકને ટાળ્યામાં સાવધાનપણે વર્તતો હોય તો પણ એના ટાળ્યા કામાદિક નહીં ટળે. બધો નિશ્ચય વડે જ બધું છે, દોષ ટળવું ના ટળવું, ભ્રમરૂપ થવું, એકાંતિક થવું, બધા તો ભગવાનનો નિશ્ચય કેવો છે એના પર આધાર રહે. એ તો બહારની સ્થિતિ તો એવું મારે કે કામાદિક ટાળાને સાવધાન થઈને ગડબડ ગોટાળા નહીં, લફરજફર નહીં, સાવધાન થઈને કામાદિક દોષ ટાળવાને મતતો હોય, પણ તો એના કામાદિક દોષ નહીં ટળે અને અંતે જતાં વિમુખ થશે. ને કામ ક્રોધ લોભાદિકને ટાળ્યામાં સાવધાન થઈને વર્તતો હોય તો પણ એના ટાળ્યા કામાદિક નહીં ટળે અને તે અંતે ખરાબ થઈને નરકમાં જ જશે. અને આવું જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળું જાણવું, અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જે ના હોય ને તેને જો જાજી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવું કાઢી નાખે. એટલે ભગવાન સ્વરૂપના નિશ્ચય થોડી ઘણી પણ ભગવાન નિશ્ચય એક વાર જાણી દો આ લીમડો હોય એટલે હશે કે નહીં એ દ્વિધામાં ના રહે, અને આપણે તો આવી બુદ્ધિ તો થોડીક છે જ, શાસ્ત્રીમાં જ મળ્યા, યોગીઓ મળ્યા, પ્રમુખ સ્વામી મળ્યા, આપણે એને સ્વરૂપે અને સ્વયંનો નિશ્ચય થોડું ઘણું બધું છે. એ સૌરે રસ્તે છે, અંતે જતાં બ્રહ્મરૂપ થશે. અને બીજા બધા ગમે ત્યાગી હોય, ગમે સાધનો કરતો હોય, એને બુદ્ધિહીન જાણો, બુદ્ધિહીન કાંઈ કહેવાય નહીં, એવા જાણવાની મારા જેવા કરી. અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ના હોય ને તેને જેવું ઝાઝી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવું. ઇતિ વચનામૃતમ એ તે મધ્યનું 14 વચનામૃત.

श्री स्वामीनारायण भगवान की जय। वचनामृत प्रथम नो सोरमो विवेक नो अपने बहुत सहलू लगे थे आ वचनामृत आम आम आम आम बधु कही नाख्यू एटले पण अघरामां अघरू छे। સ્વામિનારાયણ હરે સંમત 1876ના માક્ષરવધી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય, ભગવાનના ભક્તને, અને આ વિવેક બહુ જુદી જાતનું છે। આપણે આ વ્યવહારમાં જે વિવેક સાંભળીએ છીએ અને સમજીએ છીએ એનાથી સાવ બહુ ઊંચ કોટીનું વિવેક છે। જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે। જો આ વિવેક છે, પોતામાં જે જે અવગુણ હોય એને જાણે, પછી જાણીને ખાલી પડતું મૂકી રહે નહીં। જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને વિચારીને શબ્દ વિચારીને છે, એમને ત્યાગ કરે, કંઈ અવગુણ હોય ત્યાગ કરી પાછું વર્ગે તમને, પણ વિચારીને ત્યાગ કર્યો હોય તે પાછો કોઈ દિવસ આવે નહીં। અને સંતમાં અથવા કોઈક સત્સંગમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે। જો પોતામાં તો દોષ બધું પોતાના અવગુણ લેવાની વાત, પણ હરિભક્તો સંતો ભગવાન એની વાત એમાં આપણે દોષ પરઠો જ નહીં। અને સંતમાં અથવા કોઈક સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે। ભાસતો હોય એટલે આપણે ખાતરી નથી, પાકું નથી, પણ અનુમાન કરીને કે આમાં આવું છે, આમ કરે છે, આમ કરે છે, તો એને તો એટલે ટૂંકમાં અવગુણ લેવો જ નહીં ટૂંકું। અને સંતમાં અથવા કોઈક સત્સંગમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે, ત્યાગ શબ્દ છે એટલે મુર્ગો જળ મૂળમાંથી કાઢી નાખે, ત્યાગ શબ્દ ભારે છે, તેનો ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે, અને તેના ગુણ તેનું જ ગ્રહણ કરે। અવગુણનો તો શંકા નાખી દીધી, એને અવગુણ તો લેવો જ નહીં ટૂંકમાં, અને એની સામે અવગુણ લેવો નહીં, પછી કરવાનું શું, ગુણ લેવાનું। ખાલી અવગુણનો ત્યાગ કરી દે એટલું નહીં, પણ સામે ગુણ લેવાનું, અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે, તેનું જ ગ્રહણ કરે। અને પરમેશ્વર વિશે તો તેને કોઈક અવગુણ ભાસે જ નહીં, ભગવાનમાં તો ક્યાંથી દોષ હોય, બીજા હરિભક્તો સંતોમાં અવગુણ લેવા ના પાડી
શંકા હોય કે આવશે આમ કાળી જ નાખવાની, શંકા જ ન રાખવાની, તો પરમેશ્વરને વિશે તો ક્યાંથી હોય દોષ? પરમેશ્વરને વિશે, અને પરમેશ્વર વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. અને ભગવાન સંતે જે જે વચન કહે તેને પરમ સત્ય માને. જે જે ભગવાન અને સંત એટલે ગુણાતી સંત, જે એના વચન સત્ય, પરમ સત્ય કંઈ મળે, સત્ય નહીં પરમ સત્ય, એટલે તમારા મોક્ષકારી છે, મોક્ષ બાજુ લઈ જાય એની વાત છે પરમ સત્ય એટલે. અને ભગવાન સંતે જે જે વચન કહે તેને પરમ સત્ય કહીને માને, પણ તે વચન વિશે સંશય કરે નહીં. આપણે આ પ્રાપ્તિ થઈ, ગજબની પ્રાપ્તિ થઈ, આપણે આ બ્રહ્માંડમાં, આનંદ બ્રહ્માંડમાં સિંહમાંથી કોઈ ઉપર છે નહીં, એ ભગવાન આપણને મળ્યા છે. કેટલી મોટી વાત! આ લોકમાં પ્રેસિડેન્ટને મળે કોઈ તો એને કેટલા મોટા ભાગ્ય મને, તો આ તો અનંત અનંત અનંત બ્રહ્માંડ એનાથી પર, અને અનંત મુક્તોથી પર, ગુણાતીત ગુણાતન સ્વયંથી પર, એવા ભગવાન મળ્યા, એવા તો એને કેટલો મોટો લાભ. અને મળ્યા છે, એમનું નામ દે, એનું આશ્રય કરે, એ બધાને મળ્યા કહેવાય. એટલી મોટી વાત થઈ ગઈ. એટલે આ પ્રાપ્તિ સામે જોતા આપણે આ કચરો, આપણે ભગવાન વિશે મનુષ્ય ભાવ પરઠીએ એ સાવ કચરો છે. ભગવાનમાં તો કાંઈ હોય નહીં, એવા સર્વોપરી ભગવાન મળ્યા છે, એમાં કોઈ જાતનો દોષ ભાસે નહીં. પણ તોય મનુષ્ય રૂપે અહીંયા આવે પૃથ્વી ઉપર, ઉપર હોય ને ધામમાં, તો એમાં તો વાંધો નહીં આવે, પણ અહીંયા આ પૃથ્વી ઉપર આવે અને અમુક મનુષ્ય રીતે કરતા હોય, અને મનુષ્ય દેહ ધરીને મનુષ્ય રીતે ના કરે તો શું કરે? મનુષ્ય દેહ ધરીને એમને આ મનુષ્ય રીતે કરે છે, તો મનુષ્ય તો સહેજ થાય ને, આ ખાવું પીવું ઉઠવું બેસવું બધું એ તો આ બધા કરે છે. એ મનુષ્ય દેહ ધર્યો છે એટલે, ના ધર્યો હોય તો વાંધો નહીં, પણ આવી એટલે એ તો, અને આવી બધી મનુષ્ય ભાવ કહેવાય જ નહીં. મનુષ્ય ભાવ તો આપણે કહ્યું એ રીતે હોય તે મનુષ્ય ભાવ કહેવાય. અને સંત કહે જે તું દેહ ઇન્દ્રો મન પ્રાણથી જુદો છું. હવે આ મોટી વાત આવી, આપણે એક થઈ ગયા છે દેહ સાથે, એક થઈ ગયા છે, એવા અનંત કાળથી એ છૂટા પડતા જ નથી. અને મહારાજે ગુણાતન સ્વામી ચોથી ઘાટી કહી કે આ દેહને આત્મા એક થઈ ગયા છે એ જુદા પાડે તો એ ઘાટી ઉલ્લંઘન. પણ જો સત્સંગમાં આવીને આ બધા વિચાર કરવાના છે, આડાવડી વિચાર કરવાના નથી, કે આપણે દેહ ને આત્મા નોખા છે એ ખાસ વિચાર કરવાનો, પ્રેક્ટિસ પાડવાની, થોડે થોડે કરે, રોજ મનન કરે, ચિંતન કરે તો થાય, નહીં તો એવા ને એવા જ આપણે રહીએ. તું દેહ ઇન્દ્રો મન પ્રાણથી જુદો છું અને સત્ય છું, અને સત્ય છું એટલે બીજું બધું આ જે માઇક તંત્ર છે બધું અસત્ય છે, નાશન છે, તુચ્છ છે,
એમાં જે બે ઇન્દ્રોને પોતાને માને તો માઇક થઈ ગયા, માઇક ઠર્યા. તું દેહ ઇન્દ્રો મન પ્રાણથી દૂધું છું અને સત્ય છું અને એનો જાણનારો છું. કેટલી મોટી વાત, એને જાણનાર એટલે તદ્દન આત્મ સ્વરૂપે વર્તે એની વાત છે. એમ વચન કે તેને સત્ય માનીને તે સર્વથી જુદે આત્મારૂપે વર્તે પણ મનના ગાઢ ભેળો ભરી જાય નહીં. મન છે બધું ડોલાવે છે આગું પાછું. આ શરીરમાં મન જ છે, બીજું કોઈ વાત નથી. બધા ટૂંકમાં મન મન ઉપર આવે તો મારે કે મનથી જુદો પડે તો એ આત્મારૂપે વર્તે કહેવાય. તો મનથી જુદો પડે એટલે આવી સાધના આપણે કરવાની છે. સાધના આ સાધના અઘરામાં અઘરી છે. આ વચનામત લાગે સહેલું છે પણ આ બધું બધું આવી જાય છે. અને જેને કહી આત્મરૂપે વર્તે પણ મનના ગાઢ ભેળો ભરી જાય નહીં. અને જેણે કહીને પોતાને બંધન થાય, હવે એ અંતરદૃષ્ટિ કરવી પડે કે મારે કયા કયા પદાર્થથી બંધન થાય છે, શું શું કરું છું તો બંધન થાય છે, એ બધું અંતરદૃષ્ટિ આમ ભારોભાર અંતરદૃષ્ટિ કરવી પડે. અને જેને કંઈ પોતાને બંધન થાય, પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ હતા કુસંગ તેને ઓળખી રાખે તેથી છેટે જ રહે. આપણે એકાંતિક ભક્ત થવાનું છે, એકાંતિક ભક્તિ કરવાની છે. એટલે એમાં જે એટલે આ બધી બધું બધું આવી જાય છે ટૂંકમાં. પણ મહારાજે સંક્ષિપ્તમાં લખ્યું છે, પછી વિસ્તાર કરે તો બધું શાસ્ત્રોના શાસ્ત્રો ભરાય એવું છે. અને જેણે કહીને પોતાને બંધન થાય અને પોતાની એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે તેથી છેટે જ રહે, તેના બંધનમાં આવે નહીં. આટલું બધું કરવું પડે. અને સૌરો વિચાર હોય તેને ગ્રહણ કરી. આપણે બધા અવરું સૌરું બધું ગ્રહણ કરીએ છીએ, બધું કોથરામાં બધું જે વિચારો હોય સવરા સવરા બધા બધાને ગ્રહણ કરીએ છીએ, બધું કોથોર લઈને ફરીએ છીએ એટલે અવરા સવરા બધા વિચાર આવે. મારે કંઈ એ નહીં, કોથરી હોય ભલે પણ એમાંથી સૌરા વિચારો કાઢી લેવા, સૌરા છે બીજા બધા પડતા મૂકી દેવા. તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે. એ તો બધું એક જરાક અવરો વિચાર જરાક સહેજ પણ આવે બધી ટીમ આખી આવી જાય, બધે લાઈન બંધ તમારે ઘૂસે અને તમે હતા ના હતા એવું થઈ જાય. એટલે મહારાજે આપણે એકાંતિક ભક્ત થવું છે, મુક્તની પંક્તિમાં ભરવું છે, એ મનમાં દ્રઢ વિચાર રાખો. વિચાર કર્યા જ કરું કે મારે સૌરા વિચાર કરવાને, અવરા વિચારનો ત્યાગ કરીને અને એકાંતિક ભક્ત થવું છે. એમાં ખોટ આવે નહીં, એ પદાર્થને કુસંગ બધું બધાને દૂર રાખવાને, ખૂબ દૂર રાખવાને. અને સૌરો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવરો વિચાર હોય તેનો ત્યાગ કરે. એ રીતે જે વર્તતો હોય તે જાણીએ છીએ તેનો વિવેક છે
એ વિવેકમાં આટલું બધું આવી ગયું. આપણે જે વિવેક કરીએ છીએ એ નહીં, અંતરમાં તો બીજું કાંઈ મનમાં હોય અને ઉપર ઉપરથી વિવેક રાખીએ, આવો બોલો આવો વિચારો, પણ અંતરમાં તો આ ક્યાં હું આવ્યો એવા વિચારવું. એટલે એ વિવેક બધું બધું ખોટું છે. એ વ્યવહારિક સાચો વિવેક તો આ છે. અને મારે કે આટલું બધું કરે તારે મારે કંઈ જાણીએ જે તેને વિવેક છે. એટલે પરમ શુદ્ધિ, આપણે અંતરમાં કાંઈ લોચો રહે નહીં અને એક ભગવાન સિવાય બીજું કાંઈ રહે નહીં અંદર, એવી એના ઉપર તાંત મહારાજને છે. અને અને પોતાના સ્વાર્થ નથી પોતામાં જોડવા, તમે સુખિયા કરવા છે. જેમ જેમ ભગવાનને જોડાઈએ, ભગવાનમાં જોડાઈએ, તેમ તેમ સુખી થશું. એટલા માટે મહારાજ અમે ક્યાં પડી આનંદ ઘટી બ્રહ્માંડ, તમે કોઈ માને ના માને અમે શું. એટલે એ આપણે પરમ સુખિયા કરવા છે. અક્ષરધામનું સુખ આપવું છે. અક્ષરધામમાં જે સુખ છે એ ક્યાંય નથી. એ સુખમાં આપણે લઈ જવાય છે. તો આપણે તૈયારી કરવી અને ભગવાનના વચન માનીને, જે એમના વચન કહે છે એ સત્ય માનીને એમાં એ વચનમાં જોડાવું, અને તો આપણને અતિ સુખ, અનંત કોટી બ્રહ્માંડનું સુખ એ તો બધું નાશન છે, તુચ્છ છે. પણ એનાથી પર, ઘણું બધું પર, એવું સુખ, એવા સુખ કરવા છે. એટલે મહારાજના વચન માનીને આપણે આ રીતનું વિવેક સ્થાપીએ, એ જ પ્રાર્થના. સદાનંદ સ્વામી મહારાજની જય. ઇતિ વચનામૃતમ, એ રીતે પ્રથમનું 16 વચનાર્થ. સ્વામિનારાયણ ભગવાનની જય. સરદારમાં શ્રીએ વાત કરતા કહું, હું સદા ભક્તને આધીન છું, ફાલતુ લોકો નહીં, ભક્તને. જે ખરેખરી ભક્તિ કરે છે અને મારા સાથે કનેક્શન છે એવાની વાત છે. પણ છતાં બીજા બધા આવી જાય, મેઇન હરિભક્તો હોય એને તો યાદ કરે છે, પણ બીજા બધા ઝપટમાં આવી જાય એ બધાને યાદ કરે છે. હું સદા ભક્તને આધીન છું. હવે આ એક વાત દ્રઢ કરવાની છે, હું સદા ભક્તને આધીન છું. જે મારે છે પ્રીતિ કરે છે તેમાં હું કરોડ ગણી પ્રીતિ કરું છું. કેટલી મોટી વાત છે. અને મહારાજની પ્રીતિ આપણા જેવી નહીં, ઠેકાણા વગરની. મારી પ્રીતિ, જો પૃથ્વીરાજાએ 10,000 કાન માગ્યા, 10,000 કાન માગ્યા, તો 10,000 કાન કોઈ જગ્યા બાકી ના રહે. કાન કાન કાન કાન કાન, પણ એવું નથી. 10,000 કાનથી જે સંભળાય કથા, એ 2 કાનથી સંભળાય એવી એવું માગ્યું. એટલે એવી રીતે મહારાજ કરોડ કરોડ ઘણી પ્રીતિ કરે છે. એટલે એવી કોન્સન્ટ્રેટેડ પ્રીતિ કરે છે. એ જે મારે છે પ્રીતિ કરે છે તેમાં હું કરોડ ગણી પ્રીતિ કરું છું. આ ડીલ લેવા જેવી છે, આ સોદો કરવા જેવો છે તમને. અને પ્રીતિ બીજી બધી વાત નહીં,
પાંચ રૂપિયા આપે ને દસ રૂપિયા આપે એવી નહીં. પ્રીતિ પ્રીતિ તો ટોપ મોસ્ટ આપણા જીવનમાં હોય, એ સર્વોત્તમ હોય. તો એ મહારાજ વાત કરે, જે મારે છે પ્રીતિ કરે છે, તો હું કરોડ ગણી પ્રીતિ કરું છું. નિષ્કપટની સાથે મારી પ્રીતિ ટકે છે. પછી નિષ્કપટ કપટી રાખે, બધું કપટ કરે, તો ભગવાન બધું જાણે છે, બધું જાણે છે. એમની આગળ શું તમે છુપાવવાના છો? એટલે એ રીતે મારી નિષ્કપટની સાથે મારી પ્રીતિ ટકે છે. હવે કરું છું, હું સદા ભક્તને આધીન છું. ખરેખર ભક્ત થવું આટલું જ, ખરેખર બનાવટી નહીં, બે નંબરના નહીં, આગુ પાછું કરે એવા ભક્ત નહીં. મહારાજ ભગવાન સાથે જ પ્રીતિ, બીજા કોઈ વચ્ચે આવે નહીં, કોઈ નહીં. તે એવા ભક્ત થવાની વાત કરે, હું સદા ભક્તને આધીન છું. એટલે ટોપમાં ટોપ આપણે ભક્ત થવું, ભક્ત ખરા ખરેખર થવું, જે ભગવાન સાથે જ કનેક્શન હોય, બીજા કોઈ સાથે નહીં, એવા ભક્ત થવું, તો આ બધું લાગુ પડે. કેટલી સરસ વાત છે, ક્યાં ભગવાન ક્યાં પડે, ખાબોચિયામાં પડ્યા છે. કામ ક્રોધ લોભ મદ મોહ સતૃષ્ણ ઈર્ષા અહંકાર છળ કપટ દમ એ બધા ખાડામાં પડ્યા છે. આપણે એમાંથી બહાર નીકળવાનું છે, તો આ એક જ ઉપાય છે. મારા ભગવાન સાથે પ્રીતિ ફટ બહાર કાઢી નાખે, બીજા કોઈ ઉપાય નહીં. બીજા 70 ઉપાય કરો, લાખ ઉપાય કરો, પણ ભગવાન ભગવાનની સાથે પ્રીતિ ના હોય તે કામમાં ના આવે. બીજું બધું ઘણે પ્રીતિ હોય, આખી દુનિયા સાથે પ્રીતિ હોય, તો ભગવાન સાથે પ્રીતિ ના હોય એ કામમાં ના આવે. એટલે આપણે ટૂંકમાં ખરેખરા ભક્ત થો, ખરેખર બનાવટી નહીં. એ બધું ભગવાન જાણે છે, એ બધું બાજુમાં મૂકીને આપણે ખરેખર ભક્ત આજે નથી, પણ તાન રાખવું કે આપણે ખરેખર ભક્ત થવું છે. આજે આજે ગમે તેવા હોત, પણ મનમાં એવું સતત એવું જ ગુંજ્યા કરે, મારે ખરેખર ભક્ત થવું છે, મારે ખરેખર ભક્ત થવું છે. એ તો એમાંથી બધું આગળ વાત વધે ને ખરેખર ભક્ત થઈ જવાય. તો આપણે આટલું જ કરીશ. બધા ભક્તિ તો બધા ઘણા કરે છે, આખી દુનિયા કરે છે, પણ બધાના ભાવ ભગવાન જાણે છે, કોણ કઈ રીતે ભક્તિ કરે છે, શું કરે. તમે લોકોને છેતરશો, ભગવાનની છેતર લોકોને છેતરશે, તો ઉલ્લુ બનાવશો, બધું કરશો, ભગવાનની છે ત્યારે બધું જાણે. અને આપણે ભગવાનથી જ કામ છે, બીજા કોઈથી કામ નથી. બીજા બધાને છેતરો ના છેતરો કોઈ મતલબ નથી, ભગવાન છેતરાય નહીં એવું. અને ભગવાન છેતરાયવા નથી, બધું જ જાણે. એટલે આ સત્સંગ મળ્યો છે, સત્સંગમાં પ્રીતિ કરવી, હરિભક્તોમાં પ્રીતિ કરવી, આ બધા સંત અને ભગવાનમાં પ્રીતિ કરવી એ વાત છે. મહારાજ આગળ વાત કરે, હું સદા ભક્તને આધીન છું, જે મારે વિશે પ્રીતિ કરે છે તેમાં હું કરોડ ગણી પ્રીતિ કરું છું. આ સોદો કરવા જેવો છે. બીજું બધું અનંત જન્મથી કુટારો કર્યો છે, જન્મ જન્મ કોઈ બરકત આવી નથી,
અને આવવાની જ નથી એ રાસ્તે ચાલ. પણ આ ભગવાન સાથે કનેક્શન થઈ ગયું એટલે પહેલાં તો ભગવાન છે, ખરેખર તો પછી બીજે ક્યાં મોધાકુટ કરે. ખરેખર જો કોઈ પણ સાચી વસ્તુ હોય તો આપણે એમાં જોડાઈ જઈએ. એ ભગવાન સાચા છે. ભગવાન તો ભગવાન પ્રીતિ કરવી ઘટે એ બીજું બધું આપણે કરીએ દોડ દમ ખોટું બધું છે, નાશન છે, તુચ્છ છે, ક્ષણિક છે. તે બીજે બધેથી ઉખાડીને આપણું મન બધે જયા આનંદ જન્મથી ટેવ પડી છે એટલે બધે જશે, બધે જશે, બધે ફરશે મન. પણ આપણે ઉખાડીને ઉખાડી ઉખાડી ઉખાડી અને ભગવાનમાં જોડ્યા કરું. નિષ્કપટની સાથે મારે પ્રીતિ ટકે. ગઢપુરમાં શ્રીહરિ કે જગતનો માર્ગ અને મોક્ષનો માર્ગ બંને જુદા છે. ઓલા કહે છે ને લોટ ફાંકીને હસવું એ બે ના બને એવું છે. આ બે જુદા જ માર્ગ છે ભગવાનને ભજન. આપણે બધું કરીએ છીએ, આમાં કરીએ આમાં કરીએ આમાં કરીએ એ બરકત આવતી નથી કોઈ કામમાં. વ્યવહારમાં બરકત ના આવે તો કરું શું? આપણે દુકાન બધું બંધ કરીને બેસી રહ્યું ના. પર્વતભાઈ ને ગોરધનભાઈ એ ભક્તો હતા અને ખેતી કરતા, મોટી ખેતી હતી પર્વતભાઈ અને પરોભીને કલ્યાણભાઈ આપણે હા ગોરધનભાઈ. હવે ગોરધનભાઈ આખો દિવસ દુકાન ચલાવતા પણ તોય ભગવાન મહારાજે કહું મુક્તાન સ્વામીને અને બ્રહ્માન સ્વામીને તમે મહારાજ કહે તમે કેવા ભક્ત? મેં કહ્યું ખરેખર આ ભક્ત. મહારાજે કહું અમે ક્યાં હતી અને ક્યાંથી આવ્યા છીએ ને ક્યાં જવાના છીએ એવા ભક્ત તમે નથી. તો મહારાજ કે એવા ભક્ત તો ગોરધનભાઈ ને પર્વતભાઈ છે. પર્વતભાઈને સાત દીકરા હતા તો એ નંબર મરી ગયા. બ્રહ્માન સાહેબ મુક્તાન સ્વામીથી આગળ જતા રહ્યા તો મહારાજને એવું પક્ષપાત છે જ નહીં. આને રાખવું ને ભૂલાવું ના એ તો લૌકિક છે બધું. પણ મારે ખરેખર પર્વતભાઈ તો ખૂણામાં બેસતો એ ખૂણામાં તો મહારાજના મનમાં પર્વતભાઈ હતા. ખૂણા પાસે કોઈ વાત નથી. તો જો મારે સાચો ભક્ત હોય ગમે દુનિયાના છેડામાં બેઠા હોય અને તોય સાચા ભક્ત

એટલે મારી પાસે મારી સાથે જે જોડાયા છે એ બધાને મોક્ષમાં ધસેડી ગયું છે. જે કોઈ નીતિ નિયમમાં રહીને, નીતિ નિયમમાં ખાસ બી ગડબડ ના ચાલે, નીતિ નિયમમાં રહીને, કોઈ નીતિ નિયમમાં રહીને મોક્ષને માર્ગે ચાલે છે તેની સાથે અમે હેતપ્રીત કરીએ છીએ. આપણે બર્ડ ઓફ ફેધર ફ્લોક ટુગેધર, જે જેનો વ્યવસાય હોય, બધા એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, જે જેના એની સાથે પ્રીતિ હોય છે. તો મહારાજે કહ્યું કે મોક્ષને માર્ગે ચાલે તેની સાથે અમે હિતપ્રીત કરીએ છીએ. એટલે અમારી નાતમાં, અમારી રુચિમાં, અમારા અભિપ્રાયમાં ભરે એની સાથે મારે હેતપ્રીત રહે છે. હરિજનો સત્સંગમાં આત્મવૃદ્ધિ ના થાય, હરિજનોને આપણે બધા બધા હોલ સોલ હરિજનોને સત્સંગમાં આત્મવૃદ્ધિ ના થાય ત્યાં સુધી પ્રાકૃત બુદ્ધિ રહે છે, લૌકિક બુદ્ધિ રહે છે, વ્યવહારિક બુદ્ધિ રહે છે, એમાં મજા ના આવે. વ્યવહાર તો મહારાજે સ્પષ્ટ ના પાડી. એકવાર ઓલા માયારામ ભટ્ટ અને એમણે સંકલ્પ કર્યો કે આપણે વ્યવહાર ધંધો કરીએ તો કમાણી થાય, તો સવાર પડી ગઈ વિચાર કરવાનો. તો મારે પાણી લેવડાવ્યું, આગ મૂકો, આ વિચાર કરવામાં સવાર પડી ગઈ તો દુકાન માણસો તો શું થશે, મૂકી દીધું. એટલે ભગવાનને માર્ગે ત્યાં એટલે આવું બધું છે. વ્યવહારનો મહારાજે વાત કરી કે આપણે વિષયની તૃપ્તિ થઈ નથી અને થશે નહીં, થશે ને મુદ્દોની વાત, થઈ નથી એ તો બરાબર થઈ ગયું, પતી ગયું, પણ થશે નહીં. તો ગમે એટલું બધું કરો, મહેમાન ગંદો જ છે, એટલે રાજકારણ જે ગંદુ બધું છે એવું બધું, તો એમાં બરકત આવશે નહીં. તો જો એમાં પરવેન ગોવિંદભાઈ હતા છે, એ વ્યવહાર કરતા હતા, બધું કરતા, છતાંય મનમાં ભગવાનની લગ્ની હતી તો ભગવાનમાં જોડાયેલા, બધું જ કરતા, ખેતી કરતા, આ કરતા, તો ભગવાન જોડાયેલા હતા. એ થઈ શકે અને એવું જ કરવાનું છે. હરિજનોને સત્સંગમાં આત્મવૃદ્ધિ ના થાય ત્યારે પ્રાકૃત બુદ્ધિ રહે છે અને ત્યાં સુધી ગુણ દોષ લીધા કરે છે. તમે ગમે એટલું કરો ગુણ દોષ આવે, ઘડીકમાં ગુણ આવે, ઘડીકમાં દોષ આવે, ઘડીકમાં એ ચાલ્યા જ કરે, શુદ્ધ બુદ્ધિ રહે નહીં. જ્યારે સત્સંગમાં તો બુદ્ધિ થાય ખરેખરી, બધા એક એક સત્સંગીને દિવ્ય માને, મુક્ત માને, તો મજા આવે સત્સંગ કરે. નહીં તો આપણે આ બધા ગમે એટલું કરીએ, ગુણ લે, ગુણ લેવું, અવગુણ ના લેવું, થયા કરે, ચાલ્યા જ કરે. જેને જેના પર હિત હોય તેને તેના માટે કોઈ કામ કરવું કઠણ નથી. આ સાચી વાત છે, તો બધાને અનુભવની વાત છે. જો તમારા કોઈ સાથીદાર હોય, તમારા મિત્ર હોય, એમાં ગમે એટલા દોષ હોય ને દેખાય જ નહીં, તો દેખાય નહીં. અને બીજા બધા ગુણે યુક્ત હોય તો ખોટ કાઢ્યા જ કરે, આવો છે, તેવો છે, આવો છે. અને તમારા મિત્ર ગમે એવો નાલાયક

Então, para me eu acho que se demora de que જેને જેના પર હેત હોય તેને તેના માટે કોઈ કામ કરવું કઠણ નથી. તો બધાને અનુભવ હશે, અનુભવ નહીં તો કરજો, લાત ખાજો. તેના માટે ઘર બાર સહિત સર્વસ્વ ત્યાગ કરી દે, જો બધું બધું જ કહી નાખે, તમને ખબર ના પડે અને ઓટોમેટિક થયા જ કરે. એના માટે ઘરબાર બધું જ ત્યાગ કરી દે. બીજા સગાવાલા હોય બધા, તો ધ્રળ હોય, તમારા માટે પ્રીતિવાળા હોય, તો એને નબાલા લાગે. તેના માટે ઘરબાર સહિત સર્વસ્વ ત્યાગ કરી દે. જગતની આ રીત છે. જગતને જે સત્સંગમાં કાચો હોય એની આ રીત છે. બધી આ બધું ગડબડ સડબડ ચાલ્યા જ કરે. એ જ રીત ભગવાનના માર્ગની છે. ભગવાન માર્ગની એ જ રીત છે. કેવી રીતે? ભગવાનમાં જેને અલૌકિક પ્રીતિ લાગી ગઈ, ભગવાનમાં જેને અલૌકિક પ્રીતિ લાગી ગઈ, તે મરણ પર્યંત જપ તપ વ્રત તીર્થ યજ્ઞ દાન આદિ ઉમંગથી કરે છે. જેને આ બાજુ છે, વ્યવહારમાં છે, એમાં છે. હવે ગમે એવો ભક્ત હોય નિષ્ઠાવાળો હોય, એમાં એને પીસી રહે અને બીજાને ઠીક છે. બરાબર, ભગવાન જેને અલૌકિક પ્રીતિ લાગી ગઈ તે મરણ પર્યંત જપ તપ વ્રત તીર્થ યજ્ઞ દાન આદિ ઉમંગથી કરે છે. જેને સારી રુચિવાળા સંતનો સંગ મળે છે, એવાને જ ભટકાય. ખરાબ હોય તો એમાં રુચિ થાય, છાની છાની રુચિ થાય અને બધું ખરાબ કામ કર્યા કરે. ઉપરથી બધું દેખાય પણ અંદર ખાને બધી એની દાનત જ ખોટી છે. જેને સારી રુચિવાળા સંતની સંગ મળે છે તેને સારી રુચિ પેદા થાય છે. એટલે ઉત્તમ સંગ કરવો. જે નિષ્ઠાવાળો હોય, ધર્મનિયમવાળો હોય, એવાનો સંગ કરો. તમે આગળ અને આગળ વધારે કરો. માઇકનો સંગ થાય તો માઇક પદાર્થમાં રુચિ કરાવે. ભલે સંત હોય, સાધુ હોય, પણ તોય એની જેવી રુચિ હોય એવો સંગ કરાવે છે. તો એમાં કોઈ મેળ નથી સાધુ ને ગ્રહસ્થ ને કંઈ, પણ સારી રુચિવાળા ધર્મ નિયમવાળા એનો સંગ થાય તો આપણને સારો માર્ગ હાથમાં આવે. જેને દ્રઢ સત્સંગ છે એવા એક નિષ્ઠાવાળા હરિભક્તો પરસ્પર મળે છે. બધા સારી રુચિવાળા હોય, સત્સંગ કરવાની રુચિ હોય, સત્સંગ સિવાય બીજું કાંઈ મનમાં ના હોય, એમાં જેને દ્રઢ સત્સંગ છે એવા એક નિષ્ઠાવાળા હરિભક્તો પરસ્પર મળે છે ત્યારે આનંદ ને પ્રસન્નતાના ઉભરા આવે છે. આવે છે, આપણે સગાવાલામાં જ એવું થાય છે. બધા સગાવાલા ખોટા છે તોય એની અંદર પ્રીતિ થાય તો એ માર્ગે ચાલે. એમ હરિભક્ત સારા રુચિવાળા ધર્મ નિયમવાળા નિષ્ઠાવાળા હોય તો મારે કંઈ એ રીતે વધે છે. જેને દ્રઢ સત્સંગ છે એવા એક નિષ્ઠાવાળા હરિભક્તો પરસ્પર મળે છે ત્યારે આનંદ ને પ્રસન્નતાના ઉભરા આવે છે. સંત અને હરિજનને પરસ્પર આનંદ થાય છે તે અમારે કારણે છે. હરિભક્ત આપણે બધા જોઈન થયા છે
એક શ્રીજી મહારાજના કારણે, ગુણાતીત સંતોના કારણે આપણે બધાની એક રૂચિ થઈ ગઈ છે અને એક બાજુ વેણ ચાલે છે. અલૌકિક સમજણ વાળાને સુખ અને સંતોષ રહે છે. સમજણની વાત આવે તો બીજા બધા અનેક સાધન કરો, પણ સમજણ જેવી કોઈ વાત નથી. સમજણ છે એ સમજણ છે, સૌરી સમજણ, અવરની અવરી સમજણ. ભગવાનના ભક્તને સૌરી સમજણ જ હોય તો એ બધા એક નાતે એક તારે જોડાયેલા છે. સરદાર માસી એરી કે અલૌકિક સમજણવાળાને સુખ અને સંતોષ રહે છે. બીજાને અલૌકિક સમજણ હોય, આ સત્સંગ દિવ્ય છે, સત્સંગ દિવ્ય છે, ભક્તો સંતો બધા દિવ્ય છે, એવો મતિવારો હોય એને બધી આ વરે છે. અલૌકિક સમજણવાળાને સુખ અને સંતોષ રહે છે. એવા જન પર હરિભક્તોનું હેત પણ દિન પ્રતિદિન વધતું રહે છે. અરસપરસ આવા ભક્તો મળે, એકબીજાને મળે, એને ઓળખાણ ના હોય, કાંઈ ના હોય, પણ એને ખેંચાણ થાય, એવા હરિભક્તો તરત જ ઓળખી જાય, એ હવે ઓળખી જાય અને એમાં પ્રીતિ કરે છે. હેત વધે એ સત્સંગ કરવાનું ફળ છે. હેત વધે એ સત્સંગ કરવાનું ફળ છે. ભગવાન કે ભગવાનના ભક્તની સાથે દિન દિન નિષદિન રહે, પણ હેત વધે નહીં તો એમાં શું રૂઢું થાય. સંતો હરિભક્તો બધા અરસપરસ ધર્મ નિયમ પાળે, નિષ્ઠા હોય, એ સેજે અરસપરસ મળે, એને હેત બીજાને હેત ના થાય. ભગવાન કે ભગવાનના ભક્તની સાથે નિષ્દિન રહે, પણ હેત વધે નહીં તો એમાં શું રૂઢું થયું. માટે દૂર રહે, અમેરિકા રહે, મારે દૂર રહે, પણ હેત વધે તો સાથે રહ્યા છે એમ સમજવું. હા, સમજણ, આ સમજણ દ્રઢ કરવાની છે કે હેત વધતું રહે, હેત વધતું રહે તો ગમે ત્યાં દુનિયાને છેડે હોય, પણ તો હેત વધતું રહે તો સાથે જ રહ્યા છીએ એમ મહારાજે કહ્યું. માટે દૂર રહે પણ હેત વધે તો સાથે રહ્યા છે એમ સમજવું. સ્વાસરૂપી વિષ ભળે તો હેત કુહૂતરૂપી બની જાય. સ્વાદ ભરે ને બધું આ જ સંસાર, એમાં સ્વાદ ભરે ને એ સંસાર, તો બધું ગડબડ થાય. તો હરિભક્તો હોય, હરિભક્તો તો લોપાય નહીં, પણ હરિભક્તો હોય તો પણ જો સ્વાર્થ ભરે અંદર, કોઈ પણ જાતનું સ્વાર્થ, કોઈ પણ જાતનું સ્વાર્થ અંદર ભરે તો બધું અવરી બાજી ચાલે અને બધું બગાડે. ગમે એટલા વર્ષોનું સત્સંગ હોય તો છેદાન મેદાન કંઈ નથી. સ્વાર્થ, સ્વાર્થ લૌકિક છે, નાશન છે, તુચ્છ છે, ક્ષણિક છે એમાં. અને અનંત જન્મોથી આપણે કરતા હોય છે સ્વાર્થ. સ્વાર્થ એ જ સંસાર છે, તો જો એમાં એમાંથી અલગ રહેવું. સ્વાર્થ નિઃસ્વાર્થપણે સેવા ભક્તિ કરવી, નિઃસ્વાર્થપણે, કોઈ જાતનું સ્વાર્થ નહીં. માન અને જે તમે બધું ગડબડ હોય એ સ્વાર્થ છે. માન પણ સ્વાર્થ છે, ભયંકર સ્વાર્થ છે, આપણને દેખાય નહીં. બીજા ઉપરથી બધું સારું સારું લાગે, પણ માન બધા કામ બગાડી નાખે. મારે કહ્યું સ્વાર્થ છે અને માન છે, બધા કામ બગાડી નાખે. માનને આપણા મંડળમાં, આપણા કુટુંબમાં પેસવા જ ન દેવું. એ પેસે ને બધું બગાડી તો કુટુંબ છેદાન મેદાન કરી નાખે. સ
세잔 쌤 말아야 됩니다.

जनी जय भगत जी महाराज नी जय शास्त्री जी महाराज नी जय योगी जी महाराज नी जय प्रमुख स्वामी महाराज नी जय बीएपीए शताब्दी महोत्सव नी। प्रवचन नो विषय छे चमत्कार ना सर्जक योगी जी महाराज। सामान्य रीते चमत्कार आपणे एने समजता होईए छे के अशक्यने कोई शक्य करी बतावे तो लोको कहे के परचो कर्यो, चमत्कार कर्यो। दाखला तरीके कोई हवामां उड़े, कोई पाणी उपर चाले, कोई मरेलाने जीवतो करी दे, कोई जड वस्तुने हालती चालती करी दे તો આ માણસ કહેશે કે આ ચમત્કાર થયો। શાસ્ત્રીજી મહારાજ સારંગપુરની અંદર હતા અને એ વખતે એક મોટું લીમડાનું થડિયું કાપેલું ત્યાં મંદિરના ચોગાનમાં પડેલું। શાસ્ત્રીજી મહારાજે મોજીદળ ગામના માધા પટેલને કહ્યું કે આ થડિયું વચ્ચે ચોગાનમાં છે અને એક બાજુ તમે મૂકી આવો, ખસેડી નાખો। માધા પટેલ કે સ્વામી, હું એકલો આટલું મોટું જાડું થડિયું એને કેવી રીતે હલાવી શકું? શાસ્ત્રી માય કે એમાં શું કે તમે હાથ લગાડો ને એને તમારી પાછળ પાછળ હાલ્યું આવશે કે, અને જ્યાં તમારે મૂકવું હોય ત્યાં મૂકી દેજો। શાસ્ત્રીજી મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને માધા પટેલ થડિયા પાસે ગયા અને થડિયાને હાથ અડાડ્યો અને પોતે ચાલવા લાગ્યા। પાછળ થડિયું ચાલવા લાગ્યું અને જ્યાં ખૂણાની અંદર થડિયું મૂકવાનું હતું ત્યાં મૂકી દીધું માધા પટેલ। તો આપણને આ વસ્તુ ચમત્કાર લાગે, કારણ કે જડ વસ્તુ કોઈ રીતે હાલી ચાલી શકે નહીં એની મેતે, અને હાલી ચાલી ચમત્કાર લોકો કોને કહેતા હોય છે? તો જે કાર્ય જેટલી શક્તિ, જેટલી વ્યક્તિ, જેટલા સમયમાં, જેટલા સાધન દ્વારા, જેટલી આવડત દ્વારા, જેટલા બળ બુદ્ધિના ઉપયોગથી થઈ શકે એના કરતાં ઓછી બળ બુદ્ધિ આવડત સાધન માણસો દ્વારા કરી બતાવે તો લોકો કહે ચમત્કાર થયો। 150 મણનો પથરો હોય એ 5-10 બળિયા માણસો ભેગા થઈને ઉચકે ત્યારે માંડે ઉચકાય, પણ એ 150 મણનો પથ્થર એક વ્યક્તિ કોઈ આમ એકલા હાથે ઉચકી બતાવે તો લોકો શું કે ચમત્કાર કર્યો। 10 જણ કરી શકે એવું કામ એકલા હાથે કરી બતાવ્યું। અહીંયાથી લંડન જતા 10 કલાક થાય, ઓ કોઈ 10 મિનિટમાં આમ હડપ કરતો જઈને આવી જાય પાછો તો આપણને લાગે ચમત્કાર કર્યો, કારણ કે ઓછા સમયની અંદર કામ થઈ ગયું। તો આવું બધું આપણે ચમત્કારની અંદર ગણતા હોઈએ છીએ। યોગીજી મહારાજે આવા પણ ચમત્કારો બતાવ્યા છે, પરંતુ એના આધારે આજે આપણે એમને ચમત્કારના સર્જક કહેવા નથી। નર્મદા શંકર આચાર્ય કરીને એક અમદાવાદના કાલુપુર મંદિરના કુલ મુખત્યાર હતા, યોગીજી મહારાજ પ્રત્યે એમને ખૂબ દ્વેષ હતો, પરંતુ એમના જીવનમાં વ્યવહારિક મુશ્કેલી એકવાર એવી આવી એમાં કોઈ રીતે છૂટી શકાય એવું હતું નહીં। કોઈકે એમને સૂચન કર્યું કે તમે યોગીજી મહારાજ બહુ પ્રતાપી સંત છે, એના આશીર્વાદ લ્યો તો કદાચ આ મુશ્કેલીમાંથી તમે ઉગરી જાઓ। એટલે યોગીજી મહારાજના આશીર્વાદ લેવા માટે ગોંડલ ગયેલા। યોગીજી મહારાજનો દ્વેષ એમણે કરેલો યોગીજી મહારાજ પણ જાણતા હતા, છતાં પણ યોગીજી મહારાજને તો પોતાના શત્રુ જેવું કંઈ હતું જ નહીં। યોગી બાપે એમને આશીર્વાદ આપ્યા અને નર્મદા શંકર આચાર્યનું કામ પતી ગયું, એ મુશ્કેલીમાંથી ઉગરી ગયા। યોગીજી મહારાજ ગોંડલથી પાછા અમદાવાદ આવતા હતા ત્યારે રસ્તામાં સુરેન્દ્રનગર આવ્યો, ત્યાં નર્મદા શંકર આચાર્ય રહેતા હતા। એટલે એમણે કહ્યું કે સ્વામી, તમારે મારા ત્યાં પગલાં હવે કરવા જ પડશે, મારે તમને જમાડવા, એ વગર હું તમને આગળ જવા દઈશ નહીં। યોગીજી મહારાજ એમના ત્યાં પધાર્યા, એ વખતે સંઘ લગભગ 40-45 હરિભક્તોનો યોગીજી મહારાજની સાથે હતો, એટલે 45 માણસોની રસોઈ નર્મદા શંકર આચાર્યએ પોતાના ઘેર કરેલી। પણ યોગીજી મહારાજ પધાર્યા છે એ વાત ચારે બાજુ ધીમે ધીમે કરતા સુરેન્દ્રનગરમાં પ્રસરી તો 300 માણસ જમવાટાણે ભેગું થઈ ગયું। નર્મદા શંકર આચાર્ય તો મૂંઝાઈ ગયા, એમને થયું કે આટલા બધા માણસોની રસોઈ કરી નથી, આપણા ઘેર ખૂટશે તો આપણું ખોટું દેખાશ। યોગીજી મહારાજની પાસે આવ્યા અને વાત કરી કે સ્વામી, મેં તો 45 માણસોની રસોઈ કરેલી, 300 માણસ થઈ ગયા છે। યોગીજી મહારાજે કહ્યું કે રસોઈ ક્યાં પડી છે? સ્વામી, ત્યાં રસોઈ હતી ત્યાં ગયા, રસોઈ બધી ઢાંકી દીધી, ત્યાં મહારાજની મૂર્તિ પધરાવી, ઘીનો દીવો કર્યો। યોગીજી મહારાજે કહ્યું કે આ ઢાંકેલું કાઢ્યા વગર અંદર સાણેથી જેમ દાણા કાઢે કોઠીમાંથી, માણસ એમ અંદરથી બધું કાઢતા જજો રસોઈ, અને 300 માણસ જમી રહેશે, અને જેટલા કંઈ માણસો આવેલા 300-350 માણસ બધા જમી રહ્યા, એક કણ પણ કોઈના માટે ખૂટ્યો નહીં। આ ચમત્કાર યોગીજી મહારાજે બતાવેલો, પણ એના કારણે આપણે આજે યોગીજી મહારાજના ચમત્કારના સર્જક કહેવા નથી।
યોગીજી મહારાજ ઈસવીસન 1956 ની અંદર તળાજા ગયેલા. બપોરે 12:30 વાગે જમણવાર શરૂ થવાનો હતો અને ભયંકર વાદળા ઘેરાઈ ગયા. વરસાદ પડું પડું થવાની તૈયારીમાં આવી ગયો. ખુલ્લા મેદાન ની અંદર જમવાનું હતું. બધા હરિભક્ત યોગી બાપા પાસે દોડી આવ્યા કે સ્વામી, આ જમવાનો ટાઈમ થયો છે, આ વરસાદ ઘેરાયો છે, જો વરસાદ પડશે તો રસોઈ બગડશે, કોઈને જમવાનું સુખ નહીં આવે, માટે વરસાદ બંધ થાય એવું કંઈ કરો. યોગીજી મહારાજે કહ્યું કે જાઓ, પંકજ જમી રહેશે ત્યાં સુધી વરસાદ નહીં પડે. અને વરસાદ એ અટકી ગયો અને પંગત પૂરી થઈ, બધા હરિભક્તે જમી લીધું, પછી મુશળધાર વરસાદ વરસ્યો. પણ આ ઘટના બની, એના આધારે આજે આપણે યોગીજમાન ને ચમત્કારના સર્જક કહેવાના નથી. આવા સેંકડો પ્રસંગ એમના જીવનમાં બન્યા છે, પણ એથી યોગીજી મહારાજ ચમત્કારના સર્જક નથી. ઈસવીસન 1963 ની અંદર યોગીજી મહારાજ ગોંડલમાં હતા. એ વખતે ખારવા ગામના હિંમતભાઈ પટેલ કરીને એક હરિભક્ત યોગીજી મહારાજનો સમાગમ કરવા આવેલા, પછી વિદાય થવાના હતા એટલે રજા લેવા આવ્યા. યોગીજી મહારાજે કહ્યું કે એક દિવસ રોકાઈ જાઓ, આજે નહીં આવતીકાલે જજો. એમણે કહ્યું કે ભલે સ્વામી, અને પોતે રોકાઈ ગયા. એ જે બસમાં જવાના હતા એ બસને ભયંકર અકસ્માત થયો, બધા મુસાફરોને એમાં મૃત્યુ થયેલા. હિંમતભાઈ પટેલને યોગીજી મહારાજે રોકીને એમાંથી બચાવી લીધા. યોગીજી મહારાજ ભવિષ્યનું જાણી શકતા હતા, કાલે શું થવાનું છે એમને ખબર પડતી હતી, છતાં પણ આ પ્રસંગના આધારે આપણે યોગીજી મહારાજને ચમત્કારના સર્જક કહેતા નથી. યોગીજી મહારાજની ઉંમર જ્યારે માત્ર 13 વર્ષની હતી, સંવત 1961ની સાલમાં ધારી ગામમાં શ્રીપતિ પ્રસાદજી મહારાજ આચાર્યની પધરામણી હતી. એ વખતે યોગીજી મહારાજના પિતા શ્રી દેવચંદભાઈ એમને થયું કે આચાર્ય મહારાજને આપણા ઘેર પધરામણી કરાવીએ, પણ ઘરની અંદર માત્ર 40 રૂપિયાની મૂડી હતી. હવે 40 રૂપિયાની મૂડીની અંદર શું આગતા સ્વાગતા થઈ શકે, કારણ કે આચાર્ય મહારાજ આવે તો કેટલો મોટો રસાલો આવે ભેગો, પધરામણીની ભેટ મૂકવાની હોય, ધોતિયા ઓઢાડવાના હોય, એટલે બધા મૂંઝાતા હતા. યોગીજી મહારાજે કહ્યું કે એ વખતે એમનું નામ હતું ઝીણાભાઈ, કે તમે મૂંઝાશો નહીં, 40 રૂપિયામાં બધું થઈ રહેશે. પછી 40 રૂપિયાની અંદરથી જે કંઈ વસ્તુઓ બજારમાંથી લાવવાની હતી, ધોતિયા પૂજાપાનો સામાન વગેરે, એ બધું લાવ્યા. અને છતાં પણ જ્યારે પધરામણી પૂરી થઈને આચાર્ય મહારાજ વિદાય લીધી ત્યારે ડાબલાની અંદર 40ના 40 રૂપિયા પાછા એમને એમ હતા, એકેય રૂપિયામાંથી ઓછો થયો નહોતો. 13 વર્ષની ઉંમરે યોગીજી મહારાજ આ ચમત્કાર બતાવેલો, છતાં પણ એના આધારે આપણે એમને ચમત્કારના સર્જક કહેતા નથી. સંવત 1996ની સાલમાં છનવો દુકાળ પડેલો. એ વખતે યોગીજી મહારાજ ગોંડલની બાજુમાં ખોખરી ગામ છે ત્યાં આગળ ગયેલા. ત્યાં આગળ લવજી ભગત કરીને એક સત્સંગી હતા, 15 જણનું કુટુંબ હતું એમનું. દુકાળને કારણે માત્ર 9 મણ જ બાજરો પાકેલો. હવે 9 મણ બાજરામાં 15 જણનું કુટુંબ આખું વર્ષ કેમનું ખેંચી શકે. એમાં યોગીજી મહારાજ ધર્મા દોગરા ત્યાં પહોંચ્યા. યોગીજી મહારાજને લવજી ભગતે કહ્યું કે સ્વામી, 9 મણ બાજરો થયો છે અને 15 વ્યક્તિઓ અમે કુટુંબમાં છીએ, છતાં પણ તમારે જેટલો બાજરો ધર્માદામાં લઈ જવો એટલો બાજરો તમે જ લઈ જાઓ, આ ઢગલો પડ્યો છે. યોગીજી મહારાજે 2 મણ બાજરો ધર્માદા માટે લીધો, 7 મણ બાજરો ઘરની અંદર રહ્યો. યોગીજી મહારાજે કહ્યું કે આને કોઠીમાં ભરી દો અને નીચે કાણું પાડીને એમાંથી કાઢજો, અને આખું વર્ષ 7 મણ બાજરાની અંદરથી 15 જણા કુટુંબે પૂરું કર્યું. બીજે વર્ષે કોઠી ખોલી ત્યારે 10 મણ બાજરો અંદર હતો. પરંતુ એના આધારે આપણે યોગીજી મહારાજને ચમત્કારના સર્જક કહેતા નથી. આવા એક પ્રસંગ નહીં, આવા સેંકડો પ્રસંગો બન્યા છે યોગી બાપાના જીવનમાં, પણ છતાંય આના આધારે આપણે એમને ચમત્કારના સર્જક કહેવાના નથી. સંવત 1992માં યોગીજી મહારાજ કંથારીએ આવેલા, અને ત્યાં આગળ રત્ના લુહાર કરીને એક ભાઈ હશે, એનો દીકરો હતો, એનું નામ હતું કુબેર. એક કુબેર લુહારનું મૃત્યુ થયેલું જે ટાઈમે યોગીજી મહારાજ ગામમાં પધરાવણી થઈ, એના થોડાક સમય પહેલા જે કુબેર મૃત્યુ પામેલો. એ વખતે કેટલાક દ્વેષીઓ હતા, એના રત્ના લુહારને કહ્યું કે આ કેસરીસિંહ દરબારના ત્યાં યોગીજી મહારાજ આવ્યા છે ને, લોકો એને ભગવાન કહે છે, જા તું ત્યાં આગળ તારા દીકરાને લઈને, એને જીવતો કરશે. દ્વેષભાવથી કહેલું, કારણ કે યોગીજી મહારાજ ક્યાંથી જીવતો કરી શકવાના હતા, ખોટું જ દેખાવાનું હતું યોગી બાપાનું, કારણ કે મરેલો કે જીવતો થવાનો હતો નહીં. પરંતુ પેલો હવે જેનો દીકરો મરી ગયો તો ડૂબતો માણસ તરુણ પકડે એમ માનીને પોતાના દીકરાને લઈને આવ્યો, કહ્યું કે સ્વામી, મારો દીકરા એને તમે બેઠો કરી આપો, તમને લોકો ભગવાન કહે છે. યોગીજી મહારાજ કે અમે ભગવાન નથી, અમે તો ઠાકોરજીના સેવક છીએ, મહારાજની ધૂન કરીએ, તમારો દીકરો જીવતો થાય. અને રત્ના લુહારનો દીકરો કુબેર મરેલો એ કંથારીની અંદર જીવતો થયેલો. છતાં પણ યોગીજી મહારાજને આપણે આ પ્રસંગના આધારે ચમત્કારના સર્જક કહેવાના નથી. 1955ની સાલમાં યોગીજી મહારાજ રાજકોટમાં હતા, અને ત્યાં આગળ ડૉક્ટર રમણલાલ યાજ્ઞિક એમને લઈને સિટી કાક આપણા વિદ્યાનગરમાં સત્સંગી છે, એ પોતે દર્શન કરવા આવ્યા યોગી બાપાના. રમણલાલ યાજ્ઞિક સંપૂર્ણ નાસ્તિક,
પણ સિટી કાકા એમના મિત્ર એટલે આગ્રહ કર્યો કે ચાલો દર્શન કરવા આવો, એટલે મિત્રને ના ન પાડી શકાય એટલે શર્મે કર્મે આવ્યા. પણ આવતા આવતા એમણે પાંચ સંકલ્પ કરેલા કે આ પાંચ સંકલ્પ યોગીજી મહારાજ જો પૂરા કરે ને તો આપણે એમને સાચા સાધુ માનવા. પહેલો સંકલ્પ એવો હતો કે હું જઉં તો મને આસન પાથરી દે. બીજો સંકલ્પ કર્યો કે મને હાર પહેરાવે. ત્રીજો સંકલ્પ કર્યો કે હું આફ્રિકા દારે સલામ જવાનો છું, 10 વાગ્યે મને કઈ બતાવે. ચોથો સંકલ્પ કર્યો કે યોગી બાપા મને પ્રસાદ આપે. અને પાંચમો સંકલ્પ કર્યો કે પ્રસાદ આપીને કહે કે આ મિત્રોને પણ તમે પ્રસાદ વહેંચજો. આ પાંચ સંકલ્પ મનમાં કરીને રમણલાલ યાજ્ઞિક પોતે યોગી બાપા પાસે આવ્યા. સીટી કાકા જેવા એમને લઈને આવ્યા, યોગી બાપા એકદમ પોતાના આસન ઉપરથી ઉભા થઈ ગયા અને બાજુમાં નાનું ગાડલું પડેલું એ પાથરી આપ્યું કે લો લો બેસો બેસો. ડોક્ટર સાહેબ તો કે બહુ મોટા કહેવાય, આસન પાથરી આપી પહેલો સંકલ્પ પૂરો. પછી તરત જ બાજુમાં યોગીજી મહારાજ પાસે હાર પડેલો, કોઈ હરિભક્ત આવીને પહેરાવ્યો હશે. યોગીજી મહારાજે એમને હાર પહેરાવ્યો, બીજો સંકલ્પ પૂરો કર્યો. ત્રીજો સંકલ્પ યોગીજી મહારાજે કહ્યો પ્રસાદનું પડીકું આપતા કે તમે હવે અહીંયાથી આફ્રિકા જાઓ છો, ચલો આ પ્રસાદ તમે લેતા જાઓ અને ત્યાં તમારા મિત્રોને પણ આપજો. 2 સેકન્ડની અંદર પાંચ સંકલ્પ ધડ ધડ ધડ ધડ કરતા બધા પૂરા થઈ ગયા. પેલા રમણલાલ યાજ્ઞિક સ્વામીના પગમાં પડી ગયા. પણ આના કારણે આપણે યોગીજી મહારાજના ચમત્કારના સર્જક આજે કહેવાના નથી. યોગીજી મહારાજના આશીર્વાદથી આયુષ્ય વધ્યાના, રોગ ટળ્યાના, ભૂત નીકળ્યાના, પુત્રો થયાના, વ્યવહારિક મુશ્કેલીઓ ટળ્યાના, વરસાદ ચાલુ બંધ થયાના, રસોઈ વધવાના અનેક પ્રસંગો થયા છે. પરંતુ એનાથી યોગીજી મહારાજ ચમત્કારના સર્જક નથી. યોગીજી મહારાજની નિરાવરણ દ્રષ્ટિ હતી, ભૂત ભવિષ્ય અને વર્તમાનને એ જાણતા હતા, અંતર્યામી હતા. એમણે અનેકને સમાધિ કરાવી, દિવ્ય દર્શન કરાવ્યા છે, છતાં પણ એના આધારે આજે અમને ચમત્કારના સર્જક આપણે કહેવાના નથી. કારણ કે કદાચ આવું બધું તો કોઈ બીજાથી પણ થઈ શકે. કોઈ ચાલુ વરસાદને બંધ કરી શકે, કોઈ બંધને ચાલુ કરી શકે, કોઈ આ પ્રકારે મરેલાને પણ જીવતો કરી શકે. આપણે તો ત્યાં સુધી કલ્પના કરીએ, કલ્પના કરો કે આપણા બાપનું કહી જાય છે. તો કદાચ યોગીજી મહારાજે આવું બધું જે કર્યું એવું કોઈ કરી શકે, પરંતુ યોગીજી મહારાજનો ચમત્કાર, એ સૌથી મોટો ચમત્કાર એ જો કોઈ પણ હોય તો BAPSની બાળ પ્રવૃત્તિ અને યુવા પ્રવૃત્તિ છે. આ સાંભળીને તમને આંચકો લાગશે, ભાઈ આમાં શું ચમત્કાર જેવું છે? દરિયો તરી જાય ચમત્કાર નહીં, તળાવ તરી જાય ચમત્કાર, આ તો એના જેવી વાત થઈ. આટલું બધું યોગીજી મહારાજે કર્યું, ખૂટેલી રસોઈ વધારી, વરસાદ ચાલુ હતો એ બંધ કર્યો, મરેલાને જીવતો કર્યો, પાંચ સંકલ્પો પેલા હરિભક્તના અંતર્યામી પણ પૂરા કર્યા, એ ચમત્કાર નહીં. અને બાળ પ્રવૃત્તિ અને યુવા પ્રવૃત્તિ ચમત્કાર કેવી રીતે? આપણને માનવામાં એવી વાત નથી, પણ સમજવી બહુ સરળ છે. હમણાં ગુજરાત સરકાર નર્મદાની પાઇપલાઇન નાખી રહી છે, એમાં તમે હમણાં થોડા દિવસ પહેલા છાપામાં વાંચ્યું હશે કે ઢાંકીથી ધોળાવીરા સુધી પાણી પહોંચાડવાનું છે. ઢાંકી ઉત્તર ગુજરાતમાં આવેલું એક નાનું ગામડું છે, ધોળાવીરા કચ્છનું ગામડું છે. બંને વચ્ચે 75 મીટરનો હાઇટનો ડિફરન્સ છે. એટલે ગુજરાત સરકાર 16 પમ્પિંગ સ્ટેશન જુદા જુદા જગ્યાએ ઊભી કરશે અને એક પમ્પિંગ સ્ટેશન પાણીની હાઇટ 5 ફૂટ ઊંચી કરે, બીજું 5 ફૂટ, એમ કરતાં કરતાં 75 ફૂટ ઊંચે ધોળાવીરા સુધી પાણી પહોંચાડવાની યોજના છે. 16 પમ્પિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. હવે કોઈ માણસ એવો આવે કે જે વગર પમ્પિંગ સ્ટેશને ઢાંકીથી ધોળાવીરા સુધીનું પાણી એક ધડાકે પહોંચાડી દે તો આપણે શું કહીએ? આ નેવાના પાણી મોભે ચડાયા કે જબરો ચમત્કાર કર્યો. કારણ કે 16 પમ્પિંગ સ્ટેશન દ્વારા જે પાણી ઉપર ચડે, 75 મીટરની હાઇટ સુધી પાણીને પહોંચાડવું, એ કંઈ રમત વાત તો છે નહીં. હવે એ કંઈ સબમર્સિબલ પંપ વગર, કોઈ પણ પ્રકારની ટેકનોલોજી વગર કોઈ વ્યક્તિ 75 મીટરની હાઇટ સુધી પાણીને તળિયેથી પહોંચાડી દે તો આપણને ચમત્કાર લાગે કે ન લાગે? કારણ કે જે અશક્ય જે શક્ય કર્યું, પાણી ઉપરથી નીચે આવે મશીન વગર, પણ નીચેથી ઉપર જવું હોય તો મશીન મૂકવું જ પડે ને. નેવાનું પાણી કોઈ દાડ મોભે ચડે નહીં વગર મશીને. તો આપણે આવું કાર્ય કોઈ કરી બતાવે તેને ચમત્કાર કહીએ. તો યોગીજી મહારાજે જે આ બાળ સંસ્કારનું કાર્ય કર્યું, યુવા પ્રવૃત્તિનું કાર્ય કર્યું ને, એ આ નેવાના પાણી મોભે ચડાવે જેવું છે. કારણ કે બાલ્યાવસ્થા યુવાવસ્થા કેવી છે? તે રંગીલી છે, મોજીલી છે, રમતિયાળ છે, સ્વચ્છંદી છે, ઉચ્છૃંખલ છે, મહદ અંશે નાસ્તિક છે. હવે એવા બાળકોને, એવા યુવાનોને આ ભગવાન ભજતા કરવા, આધ્યાત્મિક માર્ગે વાળવા, એ હરદ્વારની ગંગાને એવરેસ્ટ સુધી પાછી રિવર્સ ગિયરમાં લઈ જવા જેવું કાર્ય છે. પણ એ યોગીજી મહારાજે કરેલું, એ યોગીજી મહારાજનો મોટો ચમત્કાર. આ ચમત્કાર કોઈ ચમત્કારી બાવો ન કરી શકે. એ પોતે હાથમાંથી કંકુ ખેરવતો હોય, કે હવામાં ઉડતો હોય, કે પાણી ઉપર ચાલતો હોય, કે વરસાદ ચાલુ બંધ કરી શકતો હોય, પણ આ નવી પેઢીને એ ભગવાનના માર્ગે વાળવી અને આ પ્રકારે સંસ્કારના માર્ગે વાળવી એ કોઈ ચમત્કારી બાવાનું કાર્ય નથી. ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે પ્રાણ અને પ્રકૃતિ સાથે આવે ને સાથે જાય.
પ્રાણ અને પ્રકૃતિ ભેગા આવે અને ભેગા જાય. એ પ્રકૃતિ માણસ છોડી શકતો નથી, ગમે તેવો ચમત્કારી માણસ હોય પણ પોતાની પ્રકૃતિને છોડવી અઘરી પડે છે, બીજાની તો ક્યાંથી મુકાવી શકે. શાસ્ત્રોમાં પરાશર મુનિની વાત આવે છે, પરાશર ઋષિને પેલી મત્સ્યગંધા હોડી પાર કરાવતી હતી, મત્સ્યગંધાનું રૂપ જોઈને પરાશર એમાં લોભાઈ ગયા. પરાશર ઋષિએ મત્સ્યગંધા પાસે અઘટિત માંગણી કરી, ત્યારે મત્સ્યગંધા કહે છે કે અત્યારે તો સૂર્ય મધ્યાને તપે છે, આ ચારે બાજુ પ્રકાશ છે, એની અંદર તમે આવી અઘટિત માંગણી કરો એ યોગ્ય ન કહેવાય. પરાશરે ધડાક લઈને પોતાની યોગ ક્રિયાથી સૂર્યને ઢાંકી દીધું, અંધારું કરી નાખ્યું. તો એ કરી શક્યા પણ પોતાનો વ્યભિચારનો વિચાર બદલી ન શક્યા અને વ્યાસનો જન્મ રોકી ન શક્યા. તો જુઓ, પોતાની જ પ્રકૃતિ આ સૂર્યને ઢાંકી શકાય એટલું યોગ બળો હતું પણ પોતાની પ્રકૃતિ મૂકી શક્યા નહીં. ગુણાધ્યાન સ્વામીએ કહ્યું છે કે સૌભરી ઋષિ બીજા બધાના જાડા પેશા બંધ કરી શક્યા પણ પોતાના ન કરી શક્યા, સુકન્યામાં લોભાઈ ગયા. તો આ પ્રકારે પોતાની પ્રકૃતિને છોડવી માણસ માટે બહુ અઘરી છે. અંગ્રેજીમાં એવું લખ્યું છે કે ઇટ ઇઝ હાર્ડ ટુ બ્રેક એન એટમ બટ ઇટ ઇઝ હાર્ડ ટુ બ્રેક અ પ્રેજ્યુડાઇસ. અણુને તોડવો અત્યંત કઠણ કામ છે, કારણ કે અણુ સૌથી સૂક્ષ્મ છે અને વસ્તુ જેમ જેમ નાની થતી જાય ને એમ એને તોડવી અઘરી પડે. ચોકનો ટુકડો હોય એને તોડવો સહેલો, ફટ કરો બે કટકા થઈ જાય, પણ એ બે કટકામાંનો એક કટકો લઈને એને તોડવો હોય તો થોડીક વધારે મહેનત કરવી પડે, પણ એના બે કટકા થયા હોય એમાંથી એકને લઈને એને તોડવાનો હોય તો એમાં વધારે મહેનત કરવી પડે, પણ એના જે બે કટકા થાય એમાંથી એકને તોડવો હોય તો પછી દસ્તો લાવવો પડે, ખાંડવો પડે. પણ પછી એની રજ થઈ ચોકની, એ ચોકની રજને તોડવી હોય તો એ રજકણને તમે અથોડીઓ મારણ તોય તૂટે નહીં. તો અણુ તો રજકણથી પણ નાનો છે તો એને તો તોડવો અત્યંત અઘરો છે. અત્યંત રાસાયણિક શક્તિ ઉત્પન્ન કરીને અણુને તોડવામાં આવતો હોય છે. તો અણુ તોડવો અઘરો છે પણ એના કરતા કહે છે કે પોતાની જે પ્રકૃતિ, પોતાની જે શૈલી જીવનમાં ઘડાઈ ગઈ હોય એને બદલવી એ એના કરતા પણ અઘરું કાર્ય છે. તો યોગીજી મહારાજે આ ચમત્કાર કર્યો. યુવાન પેઢી, બાળ પેઢી કે જેને આધ્યાત્મિકતા સાથે કોઈ લેવા દેવા જ ના હોય, જેને ભગવાન ભજવાના માર્ગ સાથે કોઈ નિસ્બત જ ના હોય, એવા લોકોને એમની પ્રકૃતિ બદલીને આ માર્ગે સ્વામીએ પોતે વાળ્યા. યોગીજી મહારાજ એમના જીવનમાં જો વાંદરાને માળા ફેરવાવી હોત ને તો આપણે બધા એને ચમત્કાર ગણત. ઓહો, કે યોગીજી મહારાજે ફલાણા ગામમાં ગયેલા ને ત્યાં વાંદરાને માળા ફેરવાવેલી. પણ આજના યુવાનો વાંદરા કરતા ઓછા ઉતરે એવા હોય છે. હવે એને આ માળા ફેરવતા કર્યા એ યોગીજી માનો ચમત્કાર ન કહી શકાય. તો એ ચમત્કાર યોગીજી મહારાજે કર્યો. વાંદરાને માળા ફેરવાય તેમાં શું આપણું હારું થવાનું હતું, પણ યોગીજી મહારાજ આ બાળકોને યુવાનોને માળા ફેરવતા કરીને ભગવાન ભજતા કરીને આપણને જે નિરાત કરી આપી છે એ એમનો મોટો ચમત્કાર. એ ચમત્કાર યોગીજી મહારાજે સર્જેલો. આજે તમે સમાજની અંદર જુઓ તો 20 વર્ષની કોઈ ભણેલી ગણેલી સારા વાનવાળી દેખાવાળી કન્યા એ 70-75 વર્ષના વૃદ્ધ અભણ અકિંચન વ્યક્તિને પરણે ખરી? 75 વર્ષનો કોઈ ડોસો હોય એને કોણ પરણે 20 વર્ષની કન્યા? કદાચ પરણે જે 75 વર્ષના વ્યક્તિ પાસે કરોડોની મિલકત હોય ને તો, પણ 75 વર્ષનો વૃદ્ધ માણસ જેની પાસે કોઈ મિલકત ના હોય, જેની પાસે કોઈ ડિગ્રી ના હોય, કોઈ ભણતર ના હોય, એને 20 વર્ષની ભણેલી ગણેલી દેખાવડી સુંદર કન્યા પરણે ખરી? એ અશક્ય છે. પણ યોગીજી મહારાજે ચમત્કાર કરી બતાવ્યો. 20-20 વર્ષનાને મુંડી નાખીને સાધુ બનીને બેસાડી દીધેલા એમણે. 20-20 વર્ષના યુવાનો એ 75 વર્ષના યોગીજી મહારાજને પરણ્યા. ગુણાધ્યાન સ્વામીની વાતોમાં લખ્યું છે કે આજે તો 20-20 વર્ષના યુવાનો આ ત્યાગી થવા ચાલી આવે છે એ ભગવાન સ્વામિનારાયણનો મોટો ચમત્કાર છે. તો યોગીજી મહારાજે આ ચમત્કાર સર્જેલો. ના પાડનારાને એમણે સાધુ કર્યા. પૂજ્ય મહન સ્વામી, પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામી, આ ચારેય સંત એવા છે કે યોગીજી મહારાજે એમને પહેલી વાર કહેલું સાધુ થવાનું ત્યારે બધાએ ધડાક લઈને ના પાડેલી. યોગી ડોક્ટર સ્વામી યોગીજી મહારાજે વાત કરી કે તમને અમારે સાધુ કરવા છે. ડોક્ટર સાહેબ કે એ સિવાયની બીજી બધી વાત કરજો હું માનીશ, પણ આ વાત તમારે કરવાની નહીં. ત્યાગવલ્લભ સ્વામી અમે આફ્રિકાથી અહીંયા ભણવા માટે આવ્યા ત્યારે ત્યાગવલ્લભ સ્વામીને યોગીજી મહારાજે કહેલું કે આપણે એકાઉન સાધુ કરવા છે અને એમાં તમને સાધુ કરવા છે. ત્યાગવલ્લભ સ્વામી કહે છે કે હું ના જ પાડું. જ્યારે જ્યારે મને વાત કરે ત્યારે હું કહેતો કે હું સાધુ થવાનો નથી. એવી રીતે મહન સ્વામી વિવેક સાગર સ્વામીના પણ દ્રષ્ટાંત છે. પણ આજે એ બધાને યોગીજી મહારાજે પોતે આ સાધુ કરીને બેસાડ્યા, આજે એમનો ચમત્કાર છે. ના પાડનારાને પાડ્યા, ના પાડનારાના વિચારો બદલીને યોગીજી મહારાજે કાર્ય કર્યું. આ વિચારસરણી બદલવી એ મોટો ચમત્કાર છે. કે ગુજરાતીમાં કહે છે એક લેખકે લખ્યું છે કે ઉપગ્રહ છોડવો સહેલો છે પણ પૂર્વગ્રહ છોડાવવો અઘરો છે.
ઉપગ્રહ કદાચ છોડી શકાય, હવે એ બહુ અઘરું કાર્ય, રોકેટ છોડવું હોય અંતરિક્ષની અંદર કરોડો ડોલરનો ધુમાડો થઈ જતો હોય છે, એમાં જો પહોંચ્યું પહોંચ્યું બાકી અડધેથી ઘણા બળીને બેઠા આવતા હોય પાછા, તો ઉપગ્રહ હજી કદાચ છોડી શકાય, પણ પૂર્વગ્રહ છોડાવો માણસના મગજમાંથી એ બહુ અઘરું છે. તો આ બધા યુવાનોના મનમાં પૂર્વગ્રહ હતો કે અધ્યાત્મ તો હવે પેલા ઘરડા ડોહાવાનું કામ, આ ભગવાન ભજવાનું કામ એ તો ધોળા વાળવાળાનું કામ, ધોતિયાવાળાનું કામ, પેન્ટ પાટલૂન વાળાનું કામ નહીં. આ બધી માન્યતાઓ જે યુવાનોના મનની અંદર ઘર કરી ગઈ હતી, એ યુવાનોને, એ બાળકોને યોગીજી મહારાજે આધ્યાત્મિક માર્ગે વાળ્યા, એ એમનો મોટો ચમત્કાર છે. લોકોના જીવન બદલ્યા એ એમનો મોટો ચમત્કાર છે. દક્ષિણ ભારતની અંદર એક કવિ તત્વરૈયર થઈ ગયા. એકવાર એ કવિ તત્વરૈયરે પોતાના ગુરુની સ્તુતિ એ ભારણી છંદની અંદર લખી. સંસ્કૃત સાહિત્યમાં જુદા જુદા છંદ આવે છે, આપણે જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ લખીએ બોલીએ છીએ અનુષ્ટુપ છંદ કહેવાય, શ્રીમદ સદગુણ શાલિનમ બોલીએ છીએ શાર્દુલ વિક્રીડિત છંદનો શ્લોક કહેવાય, શ્રી હરિમ સાક્ષરમ બોલીએ છીએ તોટક છંદનો શ્લોક કહેવાય, તો એવી રીતે ભારણી નામનો પણ એક છંદ છે. તો એ છંદની અંદર આ કવિ તત્વરૈયરે પોતાના ગુરુની સ્તુતિ લખી. આ જોઈને બધા વિદ્વાનો જે હતા દક્ષિણ ભારત એકદમ છંછેડાઈ ગયા. બધા કવિ તત્વરૈયર પાસે આવીને એનો ઉધડો લેવા માંડ્યા કે તું શું તારા ગુરુની ભારણી છંદની અંદર સ્તુતિ લખવા બેસી ગયો, આ છંદની અંદર તો એવા વીર પુરુષની સ્તુતિ લખાય કે જે વીર પુરુષે એકલે હાથે હજાર હાથીઓનો સંહાર કર્યો હોય, એવો વીર પુરુષ હોય ને એની સ્તુતિ માટે ભારણી છંદ લખાય. તારો ગુરુ ક્યાં એવો મોટો છે તો તું એની ભારણી છંદમાં સ્તુતિ લખવા માંડ્યો છે. ત્યારે કવિ તત્વર રૈયાએ કહ્યું કે જુઓ ભાઈ, મેં પ્રયત્ન કર્યો નથી, આ તો માં શારદા દેવીની કૃપાથી આપોઆપ મને સ્ફૂર્ણાથીના ભારણી છંદમાં શ્લોકો લખાયા છે, એટલે જરૂર મારા ગુરુ એવા વીર પુરુષ હોવા જોઈએ, કારણ કે આ તો અંતઃસ્ફૂર્ણાથી શારદા દેવીએ મારી પાસે લખાવ્યું છે. પેલા વિદ્વાને કહે કે એમ નહીં, અમારે તારા ગુરુને મળવું પડશે, કે ચાલો લઈ જાઉં. પોતાના ગુરુ પાસે આ કવિ તત્વરૈયર વિદ્વાનોને લઈ આવ્યો અને અપ્રવચને એના પ્રવચનમ, એ ગુરુનું નિર્મળ જીવન જોઈ આ બધા વિદ્વાનોનો ઘમંડ એ ઓગળી ગયો. કથા વાર્તા તો હજી થઈ જ નહોતી, પણ બધા વિદ્વાનોને પેલા ગુરુની નમ્રતા એકદમ સ્પર્શી ગઈ અને બધા પોતે આ ગુરુને ઝૂકી પડ્યા અને પેલા કવિને વાત કરી કે હજાર હાથીઓને મારવા કરતાં પણ એક વિદ્વાનનો અહંકાર ઓગાળવો ને એ બહુ અઘરું કાર્ય છે, તારા ગુરુએ એ કાર્ય કર્યું, આજે અમારા અહંકારના ચૂરે ચૂરા કરી નાખ્યા છે, એટલે તારા ગુરુની સ્તુતિ માટે ભારણી છંદ પણ ટૂંકો પડે કે આ અઘરું કાર્ય છે હજાર હાથીને મારવા કરતા. તો બીજાના મનની અંદર જે કંઈ અહંકાર હોય, જે કંઈ વિચારો હોય, એને સમૂળગા બદલીને પોતાનો જે માર્ગ છે એની અંદર વાળવા, એ અઘરું કાર્ય છે, હજાર હાથી મારવા કરતા જ અઘરું કાર્ય છે. એ યોગીજી મહારાજે કર્યું. યુવાનો બાળકો એના ભગવાનના માર્ગે વાળે, લાલચથી નથી કર્યું આ કાર્ય. યુવાનો બાળકોને ભેગા કરી શકાય, બાળકોને ભેગા કરવા શું કરવું પડે, ચોકલેટની કોથળી આ મધ્ધર કરીને બતાવવાની, તો 50 બાળકોનું ટોળું ક્રિકેટ રમતો હોય તો તમારી પાસે આવી જાય. તો યોગીજી મહારાજે ચોકલેટની કોથળીઓ બતાવીને બાળકોને ભેગા નથી કર્યા. યુવાનોને ભેગા કરવા તો બહુ સહેલો રસ્તો છે, સરસ મજાનો વિડીયો મૂકી દેવાનો, સારી ફિલ્મ મૂકી દેવાની, તો બધા આવી રીતે પાનના ગલે ઊભા ઊભા જોવા ટોળું વળી જશે. તો યોગીજી મહારાજ એ રીતે કે યુવાનોને ભેગા નથી કર્યા, કોઈ લાલચથી, કોઈ લોભ બતાવીને, કોઈ ધાક ધમકીથી, કોઈ પૈસા આપીને આ કાર્ય નથી કર્યું, ઉલટાનું કસની કરતા યોગીજી મહારાજ. તો યોગીજી મહારાજે યુવક કોલેજ ખોલેલી, YYUC, યોગી યુવક ઉપવાસ કોલેજ. જે કોણ યુવક આવે એને આ કોલેજનો સભ્ય બનાવવાનો, એની ઈચ્છા હોય કે ન હોય, ઉપવાસ આપવાનો એટલે આપવાનો. યોગીજી મહારાજને સવારે લોકો સ્નાન કરવા જાય તો જે સ્નાન કરવા જાય એને ઉપવાસની ફી ભરવાની રહેતી, સ્નાન કરવા જાય એટલે એને એ દિવસ ઉપવાસ કરવાનો. તો એ પડાપડી થઈ યોગીજી મહારાજને નવડાવવા માટે યુવકોની. હવે આવું ચિત્ર બહાર ક્યાંય જોવા મળે? ઉપવાસ કરવાનો હોય અને છતાં પણ ત્યાં આગળ જવા માટે પડાપડી થાય, ખાવા માટે પડાપડી થાય, પણ ઉપવાસ માટે પડાપડી કોણ કરે? પણ યોગીજી મહારાજના સાનિધ્યમાં આ બનતું આ એમનો ચમત્કાર હતો. યોગીજી મહારાજની પાસે યુવકો વેકેશનમાં આવે ત્યારે યોગીજી મહારાજ એ યુવકોની પાસે ઉકરડા ઉથામડાવે, સંડાસ બાથરૂમ સાફ કરાવડાવે, ખેતરની અંદર કાંકરા વીણાવડાવે, ઠંડા પાણીએ નાવાની આજ્ઞા કરે, સવારે 4 વાગે ઉઠાડે અને કથા વાર્તા કરે, સેવા તપ સંયમ એની અંદર પલોટતા, અને છતાં પણ યુવાનો વેકેશન પડ્યું નથી કે યોગીજી મહારાજ પાસે પહોંચી જતા, આ એમનો ચમત્કાર કહેવાય. કયા એક આજે ધર્મગુરુ છે દુનિયાની અંદર કે જે ધર્મગુરુ પોતાની પાસે આવનારે યુવકને ઉપવાસ આપતા હોય, એની પાસે સેવા કરાવતા હોય, તપ કરાવતા હોય, સંયમ શીખવતા હોય, અને છતાં પણ યુવાનો એની પાસે દોડતા દોડતા જતા હોય? એ દ્રશ્ય દુર્લભ છે, એ યોગીજી મહારાજે સર્જેલું
આ એમનો ચમત્કાર હતો. વેકેશન પૂરું થવાનું હોય ત્યારે યોગીજી મહારાજ છૂટા પડતા યુવાનો પોતે રડે કે હવે યોગીજી મહારાજ પાસેથી આપણે જવાનું. માના ખોળાની અંદર દીકરો જેમ માથું ગાલીને રડે પોકે પોકે, એમ યોગીજી માના ખોળાની અંદર માથું મૂકીને યુવકો પોતે રડતા. તો યોગીજી મહારાજ કે મહિનો દાડો એમને રોજ દૂધપાક ને માલપુડા ને સાટા ને ઘેબર ને જલેબી નહોતા જમાડતા. મહિનો દાડો રોકાય એમાં તો પાંચ સાત ઉપવાસ થપકારી દીધા હોય, એને બે પાંચ વાર તો ઉકરડાઉ થંભડાવાયા હોય, એને 50 હો 200 પ્રદક્ષિણા ફેરવવાની આજ્ઞા કરી હોય, રોજ 4 વાગે ઉઠાડીને ઠંડે પાણીએ નવડાયો હોય. એ યુવક એને શું એવું આકર્ષણ રહ્યું હોય યોગીજી મહારાજ પાસે કે છૂટા પડવાનું મન ના થાય. મહિનામાં મહિનાની લિમિટ હોય 15 દરમ પૂરી થઈ જાય આમાં તો. પણ યોગીજી મહારાજનો જો આ ચમત્કાર હતો કે યુવાનોને એમણે ભગવાનના માર્ગે વાળ્યા. 1984 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ રોમ ગયેલા અને ત્યાં વેટિકન સિટીમાં ખ્રિસ્તી ધર્મના વડા પોપ જ્હોન પોલને મળેલા, જે હમણાં થોડાક વર્ષો પહેલા મૃત્યુ પામ્યા. તો એ સ્વામીને મળ્યા ત્યારે સ્વામીની સાથે જે સંતો હતા એ સંતોને જેને પહેલો ઉદ્ગાર એ પોપના મોઢામાંથી આ નીકળી ગયો કે ઓહો વેરી યંગ સેન્ટ્સ, ઓહો કે બહુ જુવાન સંતો છે તમારી પાસે. કારણ કે સાધુ કોણ થાય તો મોટી ઉંમરના હોય અથવા તો પછી આવી રીતે પાકા ગલકા જેવા પાકટ ઉંમરના થઈ ગયા હોય, એ બધા આવી પ્રકારે સાધુ સંસ્થાની અંદર જોડાય, ગરડા બુઢા માણસો ભગવાન ભજવાનું કામ, કારણ કે એ લોકોનું જ હોય ને આવી માન્યતા બહાર છે. પણ યુવાન સંતોને જોવાતા આશ્ચર્ય થયું કે બહુ યુવાન સંતો છે તમારી પાસે. તો જો આ યોગીજી મહારાજનો ચમત્કાર હતો કે એમણે યુવાન શિક્ષિત લોકોને ભગવા પહેરાવ્યા. 1990 સાલમાં એલ કે અડવાણી વિદ્યાનગરમાં જ્યારે યુવા મહોત્સવ થયો ત્યારે એનું ઉદઘાટન કરવા માટે આવેલા, એ વખતે એમણે પ્રવચનમાં વાત કરેલી કે ધર્મની બાબતમાં બીજી જગ્યાએ એવું જોયું છે કે બહુધા મોટી ઉંમરના લોકો એમાં જોડાતા હોય છે, મોટી ઉંમરના લોકો જ એની અંદર ભાગ લેતા હોય છે અને એ પણ બહુ ઓછું ભણેલા હોય એ લોકો. પણ અહીંયા એનાથી સાવ ઉલટી સ્થિતિ દેખાય છે. અહીંયા 25,000 યુવાનો ભેગા થયા છે અને એ બધા પાછા સુશિક્ષિત છે અને આ લોકો સામેથી આકર્ષાયના કાર્યમાં ઝંપલાવે છે. આ કે મોટો પરચો એ અહીંયા આવતા દેખાય છે. તો જો યોગીજી મહારાજનો ચમત્કાર એ આ હતો કે એમણે આવી એક યુવા પ્રવૃત્તિ અને બાળ પ્રવૃત્તિનો પાયો અહીંયા નાખ્યો. મોટા મોટા બાપુઓ કે કથાકારો પારાયણકારોની તમે કથાઓ સાંભળો જુઓ, તેની અંદર મોટે ભાગે તમને ધોતિયાવાળા ધોળા વાળવાળા જોવા મળે. બાપુઓની કથાની અંદર પારાયણ થતી હોય, પુરાણીઓ બેઠા હોય, તેમાં કોણ હોય ઓડિયન્સની અંદર? કાળા વાળવાળા બહુ ઓછા હોય, ધોળા વાળવાળા કાળા કરીને બેઠા હોય વસ્તુ જુદી છે, પણ જે જુવાનિયા હોય એની સંખ્યા બહુ ઓછી હોય. પરંતુ આજે તમે જુઓ તો આપણા સત્સંગની અંદર કેટલો મોટો યુવાન વર્ગ એ આ સત્સંગની અંદર જોડાયેલો છે. તો એ જુદું ચિત્ર સર્જનારા યોગીજી મહારાજ હતા. આ એમનો મોટો ચમત્કાર. અને કોઈ પણ પ્રકારના કળ બળ કે છળ વગર આ કાર્ય એમણે કર્યું. કળથી બળથી છળથી કરી શકે જને કોઈ, લે ખેંચી મને લાખના આપો આપ ઈશ્વર હોય. યોગીજી મહારાજે યુવાનોને આકર્ષવા કોઈ કળ નથી વાપરી, કોઈ આમ જાદુ નથી કર્યો, કોઈ બળનો પ્રયોગ કર્યો નથી, કોઈ છળ કપટ કે દંભ કર્યા નથી. એમણે પોતે પોતાનું એવું વ્યક્તિત્વ હતું કે આપો આપ એ પોતે યુવાનો એમની અંદર આકર્ષાયા. ફૂલ કદી પણ ભમરાને આમંત્રણ પત્રિકા મોકલતું નથી કે બગીચાની અંદર આ છોડવા ઉપર અહીંયા બેઠું છું, તમે પ્લીઝ મહેરબાની કરીને અહીંયા આવજો. ભમરો આપોઆપ એ ફૂલ પાસે પહોંચે છે, કારણ કે પોતે સ્વતઃ સુગંધીદાર છે. એમ યોગીજી મહારાજનું વ્યક્તિત્વ એવું હતું કે યુવાનો સામે ચાલીને એમના કાર્યની અંદર જોડાયા હતા અને આ ચમત્કાર એમણે સર્જ્યો. રામાયણની અંદર પ્રસંગ આવે છે, રાવણના ત્રાસથી પીડિત પૃથ્વી એ પોતે ભગવાનને પૂછે છે કે પરમાત્માનો અવતાર ક્યારે થયો સમજવો? ત્યારે રામ ભગવાન એને જવાબ આપે છે કે આ દેશમાં જ્યારે બ્રહ્મચારીઓ પેદા થશે, જ્યારે વિદ્યાર્થીઓ ધર્મરક્ષક ગુરુને વશ રહેશે, જ્યારે મા બાપો પોતાનો મોહ છોડી પોતાના પુત્રોને યજ્ઞરક્ષણને અર્થે સોંપી દેશે, જ્યારે બ્રહ્મચર્યનું તેજ સત્ય અને ધર્મની સેવા સ્વીકારશે, જ્યારે ઉચ્ચ કુળના તરુણો નગર જીવનના વિલાસ છોડી ગામડે ગામડે વન વગડે ફરશે, ત્યારે ઈશ્વરનો અવતાર થયો છે એમ તમે સમજજો. યોગીજી મહારાજના જીવન ચરિત્રની અંદર જોતા આપણને ખ્યાલ આવે છે કે ખરેખર એ ઈશ્વરનો અવતાર હતા. કારણ કે નગર જીવનના વિલાસો છોડીને તરુણોએ એમના વચને ગામડે ગામડે અને વન વગડે ફરવા માટે સાધુનો ભેખ લીધો. એમના વચને હજારો યુવાનો આ બ્રહ્મચર્ય પાળીને સત્ય અને ધર્મની સેવાની અંદર જોડાઈ ગયા. હજારો વિદ્યાર્થીઓ આ ધર્મરક્ષક ગુરુને વશ વર્ત્યા. યોગીજી મહારાજનો આ એક જબરજસ્ત ચમત્કાર હતો. એ ચમત્કાર એ યોગીજી મહારાજ સર્જી ગયા. યોગીજી મહારાજના જીવનની અંદર તમે જુઓ તો કળ બળ છળ વગર આ કાર્ય એમણે કર્યું. વિદ્યાનગરની અંદર 1990 સાલમાં
જ્યારે આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવ થયેલો ત્યારે 21,000 યુવાનો અને યુવતીઓ બધા ત્યાં આગળ ભેગા થયેલા. 5 દિવસ સુધી આખો યુવા મહોત્સવ ચાલેલો, પરંતુ 5 દિવસ પછી એ વિદ્યાનગરના જે સત્તાધીશો હતા, જેમણે હોસ્ટેલો આપણને ઉતારા માટે આપેલી, સ્કૂલો કોલેજો ઉતારા માટે આપેલી, જે કંઈ પણ સહકાર આપેલે, બધા એક મોઢે વાત કરેલી કે 25,000 જેટલા યુવા યુવતીઓ અહીંયા ભેગા થયા, 5 દિવસ રહ્યા, પણ ધાંધલ ધમાલનો એક પ્રસંગ બન્યો નથી, ટંટા તોફાન એક પ્રસંગ બન્યો નથી, બીડીનું ઠૂઠું ક્યાંય જોવા મળ્યું નથી, કોઈ પડી કે જોવા મળી નથી, કોઈ દાડો ગાળાગાળી સાંભળવા મળી નથી, છેડતીનો એક પણ પ્રસંગ બન્યો નથી. આ ખરેખર ચમત્કાર છે. તો આ પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજનું કાર્ય છે. 25,000 યુવાન યુવતીઓ ભેગા થાય અને એકે ટંટો થાય નહીં, તોફાન થાય નહીં, છેડતીનો પ્રસંગ બને નહીં, ગાળાગાળી થાય નહીં, બીડીના ઠૂઠા કે ગુટકાની પડી કે દેખાય નહીં, એ આ કળિયુગમાં ચમત્કાર નહીં તો બીજું શું કહેવાય. તો એ ચમત્કાર સર્જી ગયા એ યોગીજી મહારાજ. આજનું આ જે વાતાવરણ છે ચારે બાજુ, એની અંદર આ કાર્ય કર્યું એ એમનો ખરેખર ચમત્કાર છે. જ્યાં બાવળિયા જ નકરા પાકતા હોય ત્યાં આગળ કોઈ માણસ સરસ મજાના રાષ્ટ્રપતિ ભવનના મોગલ ગાર્ડન જેવા ગુલાબ પકવે તો આપણે ના ચમત્કાર કહીએ ને. એવું બાવળિયા પાકે એવી જમીનમાં અને ગુલાબ પકવી દીધા, જ્યાં આગળ કાંટા કાંકરા ને એ જ થતું હોય અને ત્યાં આગળ કોઈ કેસર કેરી તૈયાર કરી નાખે આંબા ઉપર, તો આપણે કહીએ કે આ જબરું કાર્ય કર્યું, ચમત્કાર કર્યો, કે અહીંયા તો ગાંડા બાવળ સિવાય કશું થતું નથી અને ત્યાં આગળ તમે આવી રીતે કોઠાબોરાના દેશની અંદર કેસર કેરી પકવી. તો યોગીજી મહારાજનું આ કાર્ય એવું છે. ચારે બાજુ જે યુવાની આપણે જોઈએ છીએ, ચારે બાજુ જે કિશોર અવસ્થા આપણે જોઈએ છીએ, તો એની સામે જોતા યોગીજી મહારાજે ખરેખર બાવળિયાના વનમાં ગુલાબ તૈયાર કરેલો. તાજેતરની અંદર જ જે કેટલાક થોડાક આંકડા પ્રકાશિત થયા છે અમેરિકા તરફથી, એ આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે બહારનું ચિત્ર કેવું છે ને એમાં શું યોગીજી માં જે કાર્ય કર્યું છે. એની અંદર જણાવવામાં આવ્યું છે કે અમેરિકાની અંદર રોજ 2800 રોજની 2800 કિશોરીઓ ગર્ભવતી બને છે. કિડ્સ વિથ કિડ્સ એવી ત્યાં આગળ ઉક્તિ પ્રચલિત થઈ છે કે બાળક સાથે બાળક, વડીલના ગર્ભની અંદર બાળક હોય ને, પણ કિડ્સ વિથ કિડ્સ, તો રોજની 2800 કિશોરીઓ ત્યાં આગળ કુમાર અવસ્થાની અંદર ગર્ભવતી બને છે. દર 2-1 બળાત્કારના કિસ્સાની અંદર 18 વર્ષથી નીચેની વ્યક્તિ સંકળાયેલી માલુમ પડી છે. રોજના 3,000 લેખે 18 વર્ષથી નીચેના સિગરેટ પીતા થાય છે. રોજના 3,000 18 વર્ષથી નીચેના સિગરેટના કસ ખેંચતા થઈ રહ્યા છે. દર વર્ષે 5.5 બિલિયન ડોલર દારૂ પાછળ કિશોરો ખર્ચે છે. 5.5 બિલિયન ડોલર કિશોરો માત્ર દારૂ પી જાય છે અમેરિકાની અંદર. અમેરિકાની અંદર 17 લાખ કિશોરો દર વર્ષે હિંસાનો ભોગ બને છે. એના હાથની અંદર બંદૂકો હોય છે, એના હાથની અંદર શસ્ત્રો હોય છે. 55% HIV એટલે કે એડ્સ એ 13-24 વર્ષના કિશોરોને અમેરિકાની અંદર લાગુ પડ્યો છે. તો આ બધા આંકડાઓ સામે યોગીજી મહારાજનો આ જે યુવા સમાજ, એ બાવળિયાના વનમાં ગુલાબ કહેવાય કે નહીં અને એ ચમત્કાર કહેવાય કે નહીં, જ્યાં આગળ ચારે બાજુ બાવળિયા પાકી છે આજે વિશ્વની અંદર, ત્યાં યોગીજી મહારાજ આવા યુવાનો તૈયાર કર્યા, તો ખરેખર આ યોગીજી માનો ચમત્કાર છે. જીવતાને બેઠો કર્યો કે વરસાદ અટકાવ્યો કે પછી ભવિષ્યનું જણાવી દીધું કે રસોઈ વધારી દીધી, એ ચમત્કાર તો ઠીક છે, એનાથી કે યોગીજી માં ચમત્કારના સર્જન નથી, પણ આ એમના મોટા ચમત્કારો છે કે જે કોઈ ન કરી શકે એ કાર્ય એમણે પોતે આ કરી બતાવ્યું. જ્યારે 1985માં આપણો ગુણાતીતાન સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ થયેલો, ત્યારે ત્યાં આગળ ગુજરાત વિદ્યાપીઠના રામલાલ પરીખ વાઇસ ચાન્સેલર હતા, એ આવેલા. એમણે બધા યુવાનોને સેવા કરતા જોયા, કોઈ પાયખાના સાફ કરતા હતા, કોઈ એઠા પતરાની લારીઓ ખેંચતા હતા, કોઈ ભર તડકાની અંદર પેલા ઝાડવાને પાણી પાતા હતા, કોઈ આવી રીતે ચોગાન વાળતા હતા. એ વખતે રામલાલ પરીખ પોતે બોલ્યા કે આ શું હું ચિત્ર જોઈ રહ્યો છું અહીંયા, આ એ જ વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓને કોલેજમાં અમે જો 25 પૈસાની ફી વધારીએ તો એ કોલેજના બારી બારણાના કાચ તોડી નાખે છે, અને આજે એના એ જ યુવાનો એ અહીંયા આ પ્રમુખ સ્વામીના વચને નાનામાં નાની સેવા કરતા ખચકાતા નથી, પોતાનું સર્વસ્વ સમર્પણ કરતા ખચકાતા નથી, ત્યારે લાગે છે કે સત્તા અને શિક્ષણમાં જે તાકાત નથી એ તાકાત ધર્મની અંદર રહી છે. તો આ ચમત્કાર યોગીજી મહારાજનો છે, પ્રમુખ સ્વામી મહારાજનો છે, કે બારે જે યુવા ધન દેખાય છે એની સામે એમણે સાવ વિરુદ્ધ ચિત્ર, સારું ચિત્ર એ આ સંપ્રદાયની અંદર એ તૈયાર કરેલું છે. તો યોગીજી મહારાજનું આ વ્યક્તિત્વ હતું, આ ચમત્કાર હતો. બાળક કે યુવકને કશું આપ્યા વગર એમણે પોતે વશ કરીને ભગવાનના માર્ગે વાળ્યા. એકવાર 1968ની સાલમાં યોગીજી મહારાજ
પ્રમુખ સ્વામી મહારાજ અને બધા સંતો કલકત્તા પધારેલા. યોગીજીમાની તબિયત તો નાદુરસ્ત હતી એટલે પધરામણી ક્યાંય જતા નહીં, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ અને ઈશ્વરચરણ સ્વામી અને મહંત સ્વામી ત્રણેય જણા નવા ગામને કાંજીભાઈ ત્યાં રહેતા હતા, એમના ત્યાં પધરામણીએ ગયા. એ એમના ત્યાં પધરામણીએ ગયા ત્યારે એમનો એક ભાણો હતો, એનું નામ હતું ભાવેશ. એની ઉંમર માત્ર 7 થી 8 વર્ષની હતી. એ બાળક એ રાહ જોઈને બેઠેલો કે યોગી બાપા પધરામણીએ આવશે, એને ખબર નહોતી યોગીજી માતા નથી આવવાના. અને સંતો એમના ઘેર આવ્યા તો યોગીજી માતા જોયા નહીં, પેલો નાનો 8 વર્ષનો બાળક પૂછવા માંડ્યો સંતોને, પ્રમુખ સ્વામી મહારાજને, કે યોગી બાપા ક્યાં છે? એટલે સંતોએ વાત કરી કે યોગીજી મહારાજ તો નથી આવ્યા. તો પેલો બાળક માની ન શકે કે ના કેમ નથી આવ્યા, નીચે ઉતર્યો છે કે ના નીચે ઊભા હશે કદાચ, એટલે નીચે આંટો મારી આવ્યો. પણ ખબર પડી કે યોગી બાપા તો ખરેખર નથી આવ્યા. ઉપર આવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો કે બાપા ક્યાં ગયા, બાપા ક્યાં ગયા. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી, ઈશ્વર સ્વામી બધાને છાનો રાખે, પ્રસાદ આપે, હાર પહેરાવે, પણ એ બાળક છાનો થાય જ નહીં કે બાપા ક્યાં ગયા, બાપા પાસે લઈ જાઓ, બાપા પાસે લઈ જાઓ. ત્યારે ઈશ્વરચરણ સ્વામીએ એમના પ્રસંગમાં નોંધ્યું છે કે અમને બધાને આશ્ચર્ય થયું કે યોગીજી મહારાજે આ બાળકને એક ચોકલેટ ખવડાવી નથી, એક રમકડું લાવી આપ્યું નથી, કોઈ બીજું કંઈ કર્યું નથી, છતાં પણ શું યોગીજી મહારાજનો જાદુ આ 8 વર્ષના અભૂત બાળક ઉપર હશે કે બાપા ક્યાં ગયા, બાપા ક્યાં ગઈ આક્રંદ કરવા લાગ્યો. તો આ યોગીજી મહારાજનો ચમત્કાર હતો. બાકી આજે ડોહા ડગરા ઘરની બહાર જાય તો છોકરાઓ રાજી થાય કે હા મજા આવશે હવે, કે અને આને ઘરમાં ન આવ્યા તો બિચારો કુ રાજી થયો. તો આ યોગીજી મહારાજનો ચમત્કાર. આપણે તો કેટલાય રમકડા લાવી આપ્યા હોય, કેટલી ચોકલેટો ખવડાવી દીધી હોય, કેટલી કેડબરીઓ ખવડાવી દીધી હોય, કેટલાય કપડાં સીવડાવી આપ્યા હોય, તોય છોકરાઓ ઈચ્છા શું રાખે કે આ ઘરની બહાર જાય ધારું કે. અને સામે યોગીજી મહારાજનું તમે જુઓ તો 8 વર્ષનો બાળક, એની ઉપર પણ આ કેવી રીતનો યોગીજી મહારાજનો જાદુ હશે. તો આ યોગીજી મહારાજનો ચમત્કાર 1989ની સાલમાં આપણી BAPF સંસ્થાને સમગ્ર ગુજરાતની અંદર શ્રેષ્ઠ બાળ સંસ્કારની પ્રવૃત્તિ કરવા બદલનું પારિતોષિક આપવામાં આવેલું. ઈસવીસન 1992ની અંદર સમગ્ર ભારતની અંદર સર્વશ્રેષ્ઠ બાળ પ્રવૃત્તિ કરવા બદલ BAPF સંસ્થાને પારિતોષિક આપવામાં આવેલું. હવે આપણને આશ્ચર્ય થાય કે એક બ્રહ્મચારી દ્વારા સંસ્થાપિત અને બ્રહ્મચારી દ્વારા સંચાલિત બાળ પ્રવૃત્તિ એ સર્વશ્રેષ્ઠ બાળ પ્રવૃત્તિનું પારિતોષિક વિજેતા બને એ કેટલું આશ્ચર્ય કહેવાય. કારણ કે બ્રહ્મચારીને બાળ સંસ્કારનો શું અનુભવ હોય? બાળ સંસ્કારને બાળકોને સંભાળવાનો અનુભવ તો તમને બધાને વધારે હોય ને, અમારે તો કંઈ દીકરા દીકરીઓ હોય નહીં, તો શું આવી રીતે સંભાળવાનો અનુભવ? પણ જો આ ચમત્કાર સ્વામીએ કર્યો છે, યોગીજી મહારાજે કર્યો છે, ક્રિકેટરો દ્વારા રમતી ટીમે ફૂટબોલનો વર્લ્ડ કપ જીતી શકે કોઈ દાડો? કારણ કે એનું ક્ષેત્ર જ નથી. ક્રિકેટરો જ નથી જીતી શકતા, બીજા ક્યાંથી જીતી શકવાના? એ ધોયેલા મૂળા જેવા પાછા આવતા હોય તો પછી હવે બીજા કઈ રીતે જીતે? તો ક્રિકેટર ફૂટબોલનો વર્લ્ડ કપ કઈ રીતે જીતી શકે? કારણ કે ફૂટબોલનું તો એને કંઈ જ્ઞાન જ નથી. કોઈ વૈજ્ઞાનિક હોય એ સાહિત્યનું પારિતોષિક, નોબેલ પારિતોષિક કોઈ દાડ જીતી લાવી શકે ખરો? કારણ કે વિજ્ઞાન અને સાહિત્ય બે લાઈન જ જુદી છે. એમ સાધુ અને બાળકોને સંસ્કાર આપવા એ બે કાર્ય જ જુદા છે ને. છતાં પણ આ બ્રહ્મચારી સંતો દ્વારા સંચાલિત સંસ્થા એ ભારત અને ગુજરાતની શ્રેષ્ઠ બાળ સંસ્કાર પ્રવૃત્તિ થઈ છે. આ મોટો ચમત્કાર છે, આ મોટો ચમત્કાર. ઘણી વાર લોકો અમને પૂછે છે કે તમારે તો આવી રીતે બાળકો સંસ્કાર આપવા માટે બધાને ભેગા કરો છો, તો બાળકોને ભેગા કરીને તમારે શું કામ છે? કારણ તમે બધા બ્રહ્મચારીઓ ભેગા થયા છે. ત્યારે સંતો ઘણી વાર રમૂજમાં કહેતા હોય છે કે અમારે છોકરાને ભેગા કરીને અમારા પગ નથી દબાવડાવવા, પણ મોટા થઈને તમારા બધાને ગળા ન દબાવે ને એટલે અહીંયા ભેગા કરવામાં આવે છે. તો આ ચમત્કાર યોગીજી મહારાજ કરી ગયા છે, આ પ્રવૃત્તિ અમણે પોતે કરી છે. 1953ની અંદર યોગીજી મહારાજે મુંબઈના માટુંગા વિસ્તારની અંદર લક્ષ્મીનારાયણ લેનમાં મીઠુભાઈ નામના હરિભક્તનું મકાન હતું, એમાં બાળ મંડળની શરૂઆત કરેલી. ઈસવીસન 1953ની અંદર આજે એ એક બાળ મંડળ એ વખતે ચાલુ કરેલું, 54 વર્ષ પછી આજે બાળ મંડળોની સંખ્યા 5000 સુધી વિશ્વભરની અંદર પહોંચી છે. આ યોગીજી મહારાજનો ચમત્કાર છે. એક બી એવું એ પોતે વાવી ગયા, આજે વિશ્વભરની અંદર એ વૃક્ષ પોતે એ વિસ્તર્યું છે. અને આ એમનો ચમત્કાર એ આપણા ઉપર મોટામાં મોટો ઉપકાર છે. પાણી પહેલાં એમણે આપણને પાળ બાંધી આપી છે. આજે જે રીતે બાળ પેઢી, કિશોર પેઢી ને યુવા પેઢી વકરી રહી છે, આમ બગડી રહી છે કરતાં વકરી રહી છે વધારે શબ્દ સારો લાગે, કારણ કે બગડવા કરતાં વકરવામાં જરા વધારે ભાર આવે છે, એટલે બગડતા નથી યુવાનો, અત્યારે વકરી ગયા છે બધા. તો એવા જમાનાની અંદર એમણે આ બાળ પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિ સ્થાપીને આપણા બાળકો, આપણા યુવકોને
આ કુસંગના વાયરાથી બચાવી લીધા છે. એમનો ચમત્કાર એ આપણા ઉપર આ મોટામાં મોટો ઉપકાર છે. યોગીજી મહારાજ કદાચ આખી જિંદગી દૂધ ઉપર રહ્યા હોત, કદાચ આખી જિંદગી હવામાં ઉડતા રહ્યા હોત, કદાચ આખી જિંદગી પાણી ઉપર ચાલતા રહ્યા હોત, કદાચ આખી જિંદગી વાયુ ભરકીને રહ્યા હોત, કદાચ આખી જિંદગી અથડીમાંથી કંકુ ખેરવે રાખી હોત, પણ એમાંથી આપણને શું લાભ થાય? પણ એમણે આ એવો ચમત્કાર કર્યો બાળ પ્રવૃત્તિ યુવા પ્રવૃત્તિનો, આજે કેટલાય કુટુંબો એના કારણે એ બદલાઈ ગયા છે, કેટલાય કુટુંબોની અંદર એને કારણે સુખ શાંતિ થઈ છે, કારણ કે બાળકો યુવકો સુધર્યા છે. આજે કેટલાય કુટુંબોની અંદર શાંતિનો માળો એને કારણે બંધાયો છે. તો આ યોગીજી મહારાજનો આ ચમત્કાર એ આપણા ઉપર મોટામાં મોટો ઉપકાર છે. એવા બાળકો યુવકો એમણે તૈયાર કર્યા. પ્રસિદ્ધ ખગોળ વૈજ્ઞાનિક જે જે રાવલ એ 1992ની અંદર યોગી શતાબ્દી મહોત્સવમાં બાળનગરી જોવા માટે આવેલા. એ વખતે બાળકો દ્વારા સંચાલિત એ બાળનગરી હતી, તમારામાંથી પણ ઘણા બધાએ જોઈ હશે. બાળકો બધું સંચાલન કરતા હતા અને એટલું અદ્ભુત આખું સુંદર આયોજન બાળકોએ કરેલું. બાળનગરીની અંદર 1 કલાક આ વૈજ્ઞાનિક પોતે ફર્યા અને પછી પોતે બોલેલા કે બાળનગરીની 1 કલાકની મારી આ મુલાકાત એ જિંદગીભરના ભણતર જેવી બની રહી, એટલું બધું હું 1 કલાકમાં બાળકો પાસેથી શીખ્યો છું. તો એક વૈજ્ઞાનિકને પણ સુંદર પાઠ શીખવાડી શકે એવા ગુણિયાલ બાળકો આ યોગીજી મહારાજની દેણ છે. એ જ સમય આની અંદર એક અમેરિકન વૈજ્ઞાનિક TN ખોશુ આવેલા, એને આ બાળકોએ નિત્ય પૂજાનો નિયમ આપ્યો કે તમે આટલા મોટા વૈજ્ઞાનિક છો અને ભગવાનમાં કેમ નથી શ્રદ્ધા રાખતા. એને વાત સમજાવી અને પૂજા કરતા વૈજ્ઞાનિકને બાળકોએ કર્યા. તો આ અવળી ગંગા, આમાં તો મોટા ઘણીવાર બાળક મોટે ભાગે વડીલો એ બાળકોને સંસ્કાર આપતા હોય ને, પણ યોગીજી મહારાજે એવો ચમત્કાર કર્યો કે હરદ્વારની ગંગા એવરેસ્ટ સુધી જાય, એટલે કે બાળકો પોતે વડીલોને મા બાપોને સંસ્કાર આપે. 1992ના સમયની અંદર સહદેવ ઠાકોર નામનો એક બાળક હતો, એ બાળકનું ઘર યોગી શતાબ્દીનો ઉત્સવ હતો એનાથી 3 મિનિટ જ દૂર હતું, છતાં પણ 50 દિવસના સમયમાં એક પણ દિવસ એ બાળક પોતાના ઘેર નહોતો ગયો. તો આ કેવો સમાજ સ્વામીએ તૈયાર કર્યો. આજે બાળકો બાકી હોમ સિક હોય છે ને, અમે વિદ્યાલય ખાતામાં ભણતા હતા ત્યારે 11માં અને 12માં ધોરણમાં ભણવા આવનારા છોકરાઓ બાથરૂમની અંદર રડતા હતા કે ફાવતું નથી ઘર વગર, કે એટલે 11માં 12માં તું હવે છે, હવે શું ઘર વગર ન ફાવે. તો એની સામે આ યોગીજી મહારાજે તૈયાર કરેલા, પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કરેલા બાળકો તમે જુઓ. ત્યાં આગળ યોગી શતાબ્દીની અંદર એક બાળક હતો વિકાસ નામનો, એ પોતે બધી સેવા કરતો હતો. 1 70 વર્ષના માજી એને મળ્યા. હવે માજીનો જે છોકરો હતો એ માજી મૂકીને ક્યાંક વયો ગયો હતો, માજીને ઘેર જવાના પૈસા નહોતા ટિકિટ ભાડાના, અને વૃદ્ધ માજી કેવી રીતે બસમાં ચડવું, ક્યાં જવું, કાંઈ ગતાગમ નહીં. આ 7 વર્ષનો સહદેવ આ બાળક સહદેવ ઠાકોર એ પોતે 70 વર્ષના માજીને પોતાના ટિકિટના ભાડાના ખર્ચા ખર્ચી ભાડાના પૈસા ખર્ચી અને ઘેર મૂકી આવ્યો. એના દીકરાએ હાથ મૂકી દીધો, પણ આ 7 વર્ષનો બાળક પણ એ પોતે વૃદ્ધ માજીને ત્યાં ઘેર મૂકી આવ્યો. ત્યારે આવા શ્રવણો આ કળિયુગની અંદર આ યોગીજી માને પ્રમુખ સ્વામી માજે તૈયાર કર્યા છે ને, એ એમનો મોટો ચમત્કાર છે. એનાથી સમાજનું ભલું થવાનું છે. યોગીજી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ હવામાં અધર રહે કે પાણી ઉપર ચાલે, એનાથી સમાજનું કંઈ ભલું ન થાય. કોઈ પણ મહાત્મા, કોઈ પણ ચમત્કારી બાવો એ આખી જિંદગી પાણી ઉપર ચાલે, એનાથી સમાજને શું ફાયદો થવાનો, વ્યક્તિને શું ફાયદો થવાનો છે? એવા ચમત્કારોથી કોઈ સમાજનું કંઈ ભલી વાર થતો નથી. પણ આ ચમત્કાર યોગીજી મહારાજે એવો કર્યો અને એમાં એકલે હાથે આ કાર્ય કર્યું. કોઈ સાથ સહકાર યોગીજી મહારાજને હતો નહીં. યોગીજી મહારાજનું જીવન એમ શ્રદ્ધાના પ્રચંડ વિજય જેવું છે. શ્રદ્ધાનો વિજય જો જોવો હોય તો યોગીજી મહારાજનું જીવન જોવા જેવું છે. અભણ માણસ, કોઈ પણ પ્રકારનો સાથ સહકાર નહીં, કોઈ પણ પ્રકારની સગવડ નહીં, અને છતાં પણ કેટલી મોટી વિરાટ બાળ પ્રવૃત્તિ યુવા પ્રવૃત્તિ એમણે સ્થાપી દીધી. એકલે હાથે કાર્ય કર્યું, કોઈ અનેક પ્રવૃત્તિ વચ્ચે કાર્ય કર્યું. આજે યોગીજી મહારાજને ખાલી બાળકો યુવાના સંસ્કાર નહોતા આપવાના, એમણે તો ઘરોઘર પધરામણીઓ કરવાની હતી, ગામોગામ વિચરણ કરવાનું હતું, હરિભક્તોના સુખ દુઃખના પ્રસંગોમાં ભાગ લેવાના હતા, ટપાલો લખવાની હતી, મંદિરો બાંધવાના હતા, અનેક પ્રવૃત્તિ કરવાની હતી. એની વચ્ચે આ કાર્ય કર્યું. આપણે તો ઘરની અંદર 2-5 પ્રવૃત્તિ કરવાની હોય તો પણ ઘણીવાર બાળકોને સંસ્કાર આપવાની અંદર વાલીઓ ઊણા ઉતરે છે. ત્યારે યોગીજી મહારાજે અનેક પ્રવૃત્તિ વચ્ચે આ પ્રવૃત્તિ કરી એ એમનો ચમત્કાર છે. કોઈ સાધન સાહિત્ય વગર આ કાર્ય કર્યું. આજે બાળકોને સંસ્કાર આપવા માટે ઘણી બધી સંસ્થાઓ હોય છે, એની પાસે ભરપૂર સાહિત્ય હોય છે, ભરપૂર સાધનો હોય છે, યોગ્ય સ્થાનો હોય છે. યોગીજી મહારાજની પાસે કોઈ સ્થાન નહોતું, કોઈ સુવિધા નહોતી, કોઈ સાહિત્ય નહોતું, કોઈ સાધન નહોતું, અને એની અંદર આ ચમત્કાર પોતે કરી ગયા.

સંતો બધા વિવેક સાગર સ્વામી વગેરે અહીંયા આવ્યા. યોગીજી મહારાજ એ વખતે પૂજા કરતા હતા, બધા સંતો દંડવત કરવા લાગ્યા. યોગીજી મહારાજ મરક મરક એમને જોઈને હસવા માંડ્યા. એટલે નારાયણ ભગત વિવેક સાગર સ્વામી એમનું એ વખત પાર્શ્વદમાં નામ નારાયણ ભગત હતું, એમણે પૂછ્યું કે સ્વામી કેમ મરક મરક હસો છો? ત્યારે યોગીજી મહારાજ હસતા હસતા કે કેવા ફોસલાય પટાઈને બનાવી દીધા, કે તમે ના ના પાડતા હતા પણ કેવા તમને સાધુ કરી નાખ્યા. પછી યોગીજી મહારાજ બોલ્યા કે તમને બધાને સાધુ કરીને અમારે કે અમારી સેવા નથી કરાવવી, અમારા પગ નથી દબાવવા, અમારા લુગડા નથી દોડાવવા, પણ તમે બધા સાધુ થઈને આ સમાજની અંદર જાઓ અને મહારાજનો સંદેશો ફેલાવો, શાસ્ત્રીજી મહારાજની આ સંસ્થા એનો સંદેશો પ્રસરાવો અને લાખોનું કલ્યાણ કરો, એના માટે અમે તમને સાધુ કર્યા છે. તો આ નિસ્વાર્થ ભાવથી અમને આ કાર્ય કર્યું છે, એ ચમત્કાર છે. આજે માણસની એક ક્રિયા એ સંપૂર્ણ નિસ્વાર્થ ભાવથી હોતી નથી, કંઈક ને કંઈક એ સ્વાર્થો માણસની દરેક ક્રિયામાં હોય છે. પણ યોગીજી મહારાજે આ રીતે કાર્ય કર્યું. અહીંયા યોગીજી મહારાજ 1968 ભરૂચની અંદર હતા અને એ વખતે બધા યુવકો સામે બેઠેલા અને યોગીજી મહારાજ બોલ્યા કે અહીંયા ભરૂચની અંદર મંદિર થઈ જશે, સુરતમાં મંદિર થઈ જશે, કેન્દ્ર બધે બાંધી દઈએ, મુંબઈના સંતો ઉતરે, અમે ઘરડા ડોહા ખપી જશું, પણ તમારા માટે આ દાખલો કરીએ છીએ. તો આ યોગીજી મહારાજની ભાવના હતી કે આવા નિસ્વાર્થ ભાવે યોગીજી મહારાજે લાખો બાળકો યુવકો માટે આ પ્રકારનું કાર્ય કર્યું. એવું ચમત્કારી બીજું એમનું કાર્ય એ અઠવાડિક સભાનું હતું. યોગીજી મહારાજે ગામો ગામ અઠવાડિક સભાઓ શરૂ કરાવીને આખા સત્સંગ સમાજને સુગ્રથિત કર્યો, સંગઠિત કર્યો. અપાર શ્રદ્ધા રાખીને એમણે આજે વિશ્વભરની અંદર જે આપણી 9000 ઉપરાંત સત્સંગ સભાઓ દર અઠવાડિયે થાય છે એનો મજબૂત પાયો નાખ્યો. આ જબરજસ્ત એમનો ચમત્કાર. અહીંયા સુરતમાં યોગીજી મહારાજ ટ્રેનમાં એકવાર પધારેલા અને મગનભાઈના દીકરા હરિકૃષ્ણભાઈ યોગીજી મહારાજની પાસે ગયા દર્શન કરવા સ્ટેશન ઉપર. યોગીજી મહારાજને વાત કરી કે સ્વામી તમે રવિસભા ભરવાની વાત કરો છો પણ હવે રવિસભા બંધ કરવાનો વિચાર છે, કારણ કે 3 જ જણ રવિસભાની અંદર આવે છે અને હવે અમારી શ્રદ્ધા ખૂટી ગઈ છે. 3 જણની વાત સાંભળીને યોગીજી મહારાજ એકદમ કેફમાં આવી ગયા. ઓહો, કે 3 જણ આવે છે, કે બહુ બળ્યા કે તમે બધા, અને રવિસભા બંધ કરવાનો સંકલ્પ કરવો નહીં, 3 જણ ના આવે તો થાંભલાને પણ તમારે કથા વાર્તા કરવી, એમ સત્સંગ વધશે. અને યોગીજી મહારાજ એવું બળ આપ્યું અને 3 જણ આવવાને કારણે રવિસભા જે બંધ થવાની હતી એ યોગીજી મહારાજના આ બળ પ્રેરક વચનોથી અટકી ગઈ. એ રવિસભા 3 થી વિસ્તરતી આજે 5-6-7 હજાર સુધી અહીંયા સુરતમાં પહોંચી ગઈ છે. તો આ એમનો ચમત્કાર છે. આવી અઠવાડિયે સભાઓ ગામો ગામ એમણે કરી. આજે એટલું બધું બળ એમણે એ વખતે પૂર્યું, આજે સુરતની અંદર તમે જુઓ તો આ પ્રકારે 65 જેટલી સંયુક્ત સભાઓ થાય છે, 187 જેટલા બાળ મંડળો ચાલે છે, આવું સુંદર ભવ્ય અહીંયા મંદિર થઈ ગયું. એ બધું આ અઠવાડિક સભા જે 3 જણ કરવાની આજ્ઞા યોગી બાપાએ કરેલી એનો પ્રતાપ છે. તો યોગીજી મહારાજનો આ ચમત્કાર હતો. અમેરિકાની અંદર પણ આ પરિસ્થિતિ હતી. 1971ની અંદર અમેરિકાની અંદર 3 હરિભક્તો હતા, એ સત્સંગ કરતા હતા. યોગીજી મહારાજે પણ કહ્યું કે તમારે ચાલુ જ રાખવાનું, મોડા નહીં પડવાનું. અને 3 હરિભક્તો દ્વારા યોગીજી મહારાજે અઠવાડિક સભા ત્યાં આગળ ચાલુ રખાવી. આજે 25 વર્ષ પછી, 35 વર્ષ પછી અમેરિકાની અંદર 55 હરિમંદિરો અને 4 શિખરબદ્ધ મંદિરો થઈ ગયા છે. તો આ યોગીજી મહારાજનો ચમત્કાર. એમના જે આયોજનો હતા એ વખતે એ આયોજનમાં કોઈ વિશેષતા ન દેખાય, પણ એ આયોજન આજે 20-25-50 વર્ષ પછી એના મીઠા ફળ આપણે જ્યારે ચાખી રહ્યા છીએ ત્યારે આપણને લાગે કે ખરેખર આ ચમત્કાર એ યોગીજી મહારાજ એ વર્ષો પહેલા પોતે કરી ગયેલા. તો આ યોગીજી મહારાજનો એક જબરજસ્ત ચમત્કાર એ આપણી બાળ પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિ, આજે યુવાન સંતો, આજે યુવાન સંતોની આખી પ્રથા એ યોગીજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શરૂ કરી. બાકી યુવાન સંતો એ પહેલાં હતા જ નહીં, પણ યોગીજી મહારાજે 1961ની અંદર ગઢડા મંદિર ઉપર કળશ ચડ્યા ત્યારે એક સાથે ભણેલા ગણેલા 51 યુવકોને સાધુ બનાવી અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આખો જુદો ચીલો ચાતર્યો. અને યુવાન સંતો એની પરંપરા આ સંસ્થાની અંદર એમણે શરૂ કરી. તો આવી રીતના યોગીજી મહારાજ એક જબરજસ્ત ચમત્કાર સર્જી ગયા છે. એની અંદર એમનો દ્રષ્ટિકોણ કારણભૂત હતો, એક નિરાળો દ્રષ્ટિકોણ. કેમ યોગીજી મહારાજ આવું કાર્ય કરી શક્યા, કેમ બીજા કોઈ કરી ન શક્યા, અને યોગીજીમાં કંઈ ભણ્યા નહોતા, એમની પાસે કંઈ આવડત નહોતી, છતાં પણ આ ચમત્કાર કરી શક્યા? તો યુવકો, બાળકો, દરેકને જોવાની એક જુદી દ્રષ્ટિ એમની પાસે હતી. આજે રાજકારણીઓ કહે છે અને કહેતા હતા કે યુવાનો બધા તોફાની થઈ ગયા છે. આજે ધર્મગુરુઓ કહે છે અને કહેતા હતા કે યુવાનો બધા નાસ્તિક થઈ ગયા છે. આજે શિક્ષકો બધા કહે છે અને કહેતા હતા કે યુવાનો બધા વંઠી ગયા છે. આજે મા બાપો કહે છે અને કહેતા હતા
કે યુવાનો બધા

સ્વચ્છંદી થઈ ગયા છે. એ વખતે યોગીજી મહારાજ બોલેલા કે યુવકો મારું હૃદય છે. એમણે યુવકને તોફાની, સ્વચ્છંદી, વંઠેલો એ કદી ગણ્યો નહોતો, એમણે યુવકોને હૃદય ગણ્યું. આ દ્રષ્ટિકોણથી એક એક બાળકને એમણે અપનાવ્યો, આ દ્રષ્ટિકોણથી એક એક યુવકને એમણે હાથ ઝાલ્યો, અને એટલે ભણેલાઓ પણ જે ન કરી શકે એ કાર્ય એમણે પોતે કરી બતાવ્યું. તો આ પ્રકારનો ચમત્કાર એ યોગીજી મહારાજે સર્જ્યો, એની પાછળ એમનો આવો દ્રષ્ટિકોણ હતો. આજે એ જ ચમત્કાર પ્રમુખ સ્વામી મહારાજના પણ પગલે પગલે આ વિશ્વની અંદર સર્જાઈ રહ્યો છે. આજે પ્રમુખ સ્વામી પાછળ જે બાળકો, જે યુવાનો ઘેલા બની રહ્યા છે, જે સંતો આજે એમની પાસે આવી રહ્યા છે, આજે તમે જુઓ તો એકના એક દીકરા હોય મા બાપના, એવા 50 ઉપરાંત સંતોએ પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી દીક્ષા લીધી છે. ક્યાં આવું તમને જોવા મળશે? 50 ઉપરાંત ડિગ્રી એન્જિનિયરો આજે પ્રમુખ સ્વામી મહારાજની સાધુ સંસ્થાની અંદર છે. આજે 20-25 ઉપરાંત અમેરિકાની સિટીઝનશીપ ધરાવતા, અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા યુવાનોએ પ્રમુખ સ્વામી મહારાજ પાસે દીક્ષા લીધી છે. 35-35 લાખ રૂપિયા આપીને ગેરકાયદેસર અમેરિકામાં જવાના પ્રયત્નો જ્યાં થતા હોય, એ સમાજની અંદર અમેરિકાનું નાગરિકત્વને ઠોકરે ચડાવી અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે ભગવા ઉડીને બેસવું, આ કળિયુગનો ચમત્કાર, ન કહેવાય બીજું શું કહેવાય. તો એ પ્રમુખ સ્વામી મહારાજ આ ચમત્કાર સર્જ્યા છે, અને એમનો આ ચમત્કાર એ આપણા ઉપરનો મોટામાં મોટો ઉપકાર છે. કારણ કે આપણી ઉગતી પેઢીને એમણે આ બાળ પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિ, અઠવાડિક સભા એના દ્વારા બચાવી લીધી છે. જે અંધકારની અંદર ખૂંપી રહી છે એને એમણે આવી રીતે બાંહી પકડીને બચાવી છે. તો આવો એમનો ચમત્કાર એ આપણા માટે તો મોટો ઉપકાર છે. તો આવા યોગીજી મહારાજ એ ચમત્કારના સર્જક હતા. યોગીજી મહારાજના એ ચમત્કારને આજે આપણે સૌ અહોભાવથી એ નિરખી રહ્યા છે કે કેવું અદ્ભુત કાર્ય એમણે પોતે વર્ષો પહેલાં કરેલું. પોતાની આગવી સૂઝથી, પોતાની આગવી બુદ્ધિથી યોગીજી મહારાજે આવું એક અદ્ભુત કાર્ય કરેલું, અને એમણે આ સંસ્થાનો વિકાસ એ શાસ્ત્રીજી મહારાજ પછી આ રીતે આગળ ને આગળ વધતો ને વધતો રાખ્યો. અને આજે પ્રમુખ સ્વામી મહારાજે તો આડો આંક વાળી દીધો છે. તો યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનું આ એક ભવ્ય યુગ કાર્ય છે, બાળકો યુવકોને આ ભગવાનના માર્ગે વાળવાનું. તો આપણે પણ એમાંથી એવો બોધપાઠ લેવાનો કે આપણા બાળકો યુવકોને પણ એ માર્ગે વાળીએ, અને આપણે પણ એ માર્ગે વધુ ને વધુ વળીએ, તો આ ચમત્કાર આપણને વધારે ને વધારે સારી રીતે સમજાશે. તો આવા ચમત્કારના સર્જક, આવો વિરલ ચમત્કાર જેમણે સર્જ્યો છે, એવા યોગીજી મહારાજના ચરણોની અંદર આપણે લાખ લાખ વંદન કરીએ અને પ્રાર્થના કરીએ કે એમનો હેત પ્રેમ એ જેવો સૌ બાળકો યુવાનો ઉપર હતો, આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ એવો ને એવો વરસાવી રહ્યા છે. તો આપણે પણ એ પ્રેમને એવા પાત્ર બનીએ અને એમની હેત વર્ષા ઝીલીને આપણા સૌનું પણ એવું જીવન એ ઉચ્ચ વિચારવાળું, આપણા કુટુંબના દરેક સભ્યોનું જીવન પણ એવું ઉચ્ચ વિચારવાળું, આચારવાળું બનાવી શકીએ, અને યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના કાર્યને એ રીતે આપણે સારી અંજલિ આપી શકીએ, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.

ગઢપુરમાં શ્રી હરિએ જીવેન્દ્રરૂપને કહ્યું, સંસારમાં આશક્તિ તે ભક્તિનો ગોભરાપણું છે. એટલે મહારાજ બહુ મોટી વાત કહી, એટલે આપણે તો બધા ગોભરાપણું હોય છે સંસારમાં, ચિત્ત હોય અને ભગવાનમાં ક્વચિત હોય, પણ તો એ ભગવાન માની લે છે. પણ મહારાજ સ્પષ્ટ વાત કરે છે કે ગોભરાપણું છે, એટલે અડધું પડધું 10% 20% હોય સંસારમાં વૃત્તિ રહે. મહારાજે ના, સંસારમાં નહીં ભગવાનમાં વૃત્તિ રહે 10% 20%, પછી ગોભરાપણું કહ્યું. એટલે આપણે જોઈએ કે આપણે ક્યાં કાદવમાં ખદબદીએ છીએ અને ક્યાં મહારાજ શ્રીજી મહારાજ ભગવાન સ્વરૂપરી ભગવાન અનંત બ્રહ્માંડના રાજા ધીરાજ એમણે આપણને અપનાયા, કેટલી મોટી વાત છે. બાકી તો કોઈ આપણે કાળે એવાને ત્યાં 84માં લક્ષ 84 અમારી કોઈ કાર્યવા નતા. એક મહારાજ જ આવ્યા અને એમને આ બધું તંત્ર ફરી ગયું, સિક્કા બદલાઈ ગયા, સિક્કોનો પાસો બદલાઈ ગયો, એક જબરજસ્ત પ્રાપ્તિ થઈ છે, જબરજસ્ત. હવે આપણે ધ્યાન આપવું, કથા વાર્તા બધા મહારાજ શું કહેવા માગે છે, સંતો શું કહેવા માગે છે, અને એમાં કહેવા માગે એટલું નહીં, એમાં ચિત્ત પરોવું કે આ કામનું છે, બીજું બધું નકામું છે. એટલે એ જે વસ્તુ કામની હોય એમાં આપણે ચિત્ત સહેજે ફરવાય છે. ગઢપુરમાં શ્રી જીવેન્દ્ર રૂપને કહ્યું, સંસારમાં આશક્તિ તે ભક્તિનું ગોભરાપણું છે. સંસારમાં આપણે ક્યાં છીએ, ક્યાં કાદોમાં ખદબદીએ છીએ, અને મહારાજ આપણને કેટલી મોટી પ્રાપ્તિ કરાવે માગે છે. પણ તે આપણે જરાક ધ્યાન આપો કથા વાર્તા કીર્તન એમાં. સંસારમાં આશક્તિ તે ભક્તિ ગુરુ. માતા બાળકને કરુણા કહી ધોવે છે, ત્યાં ગોભરા પણ જાય છે, બધું ચડ્ડી બગાડી હોય, તમે નાના હતા ચડ્ડી બગાડી, કેટલું બગાડ્યું. પણ મારા કે માતા હોય એ દયારુ માતા હોય, એ બીજી માતા નહીં, માતા તો છીછી કરે, એ કરુણાવાળી માતા હોય તે પોતાના બાળકને ચોખ્ખા રાખે. માતા બાળકને કરુણા કરી ધોવે છે, ત્યાં ગોભરા પણ જાય છે. સંત મા સમાન છે, જો વાસ્તવિકમાં યોગીઓ પણ એક બાળકને પૂટ ધોઈ તગારું લાયા, બધું વ્યવસ્થા કરી આપી. બાળક મૂંઝાતો હતો, ક્યાં જવું શું કરું, મોટું મંદિર, તો યોગીઓ પણ કરી ગયા, જાણી ગયા અને એની મૂંઝવણ ટાળી દીધી. સંત મા સમાન છે ખરેખર. જો આ કીર્તન આપણે બોલીએ છીએ એ બધામાં સંતની વાત આવે છે. સંત છે, દયાળુ છે, આપણે જીવ પર ખૂબ દયા રાખીને આગળ લે છે. પણ છતાંય જીવ છે, જીવ એને કંઈ ગમતું જ નથી.
સત્સંગ સંબંધી કંઈ ગમતું નથી, બીજું બધું બધું કરે. સત્સંગ એ જ્યાં સુધી જાણે મનાવે ત્યાં તે બાળક બુદ્ધું છે, તો પણ ભગવાન દયાળુ છે. કેવા દયાળુ છે? ભગવાન પણ દયાળુ છે. તે જ્યાં સુધી બાળક રહે છે ત્યાં સુધી તેને પલ ભાર છોડતા નથી. ભગવાન આપણે રક્ષામાં છે, એ રક્ષા એ કામ ક્રોધ લોભ એની એનાથી રક્ષા કરે. બીજી રક્ષા બરાબર છે, પણ બીજી રક્ષા પણ ઘણી કરે છે. હવે તપાસ જોઈએ તો ખબર પડે કે દૈહિક, માનસિક, આધ્યાત્મિક બધી રક્ષા કરે છે ભગવાન. પણ આપણને એટલા બિંદાસ છે, તોરમાં ફરીએ છે કે ભગવાન સામે દ્રષ્ટિ જ નથી કરતા. કારિયાણીમાં ઓઢાખાચરના ભવનમાં શ્રી રીકે કોઈ કથા કીર્તન કરે ત્યાં અમારું ચિચોટી જાય છે. બકવાસ કરો, આ લોકની વાતો કરો, ત્યાં ભગવાન ભાગી જાય છે, ઊભા જ ના. પણ કથા વાર્તા, ભજન કીર્તન, બધું સત્સંગનું બધું કાર્ય કરીએ એમાં ભગવાન આપણે પાસે રહે છે. કારિયાણીમાં ઓઢા ખાચરના ભવનમાં શ્રી રીકે કોઈ કથા કીર્તન કરે ત્યાં અમારું ચિચોટી જાય છે. આપણે રસ્તામાં જતા હોઈએ અને કોઈ જગ્યાએ તમે મન અટકે અને તમે જોવા લાગો, એમ ભગવાન પણ જે કથા વાર્તા કીર્તન ભજન કરે ત્યાં મન ચોટી જાય અને ઉખડવું પણ તો ઉખડે નહીં. હરિની સ્મૃતિ રહે તેટલો સત્સંગ.

0: કુસંગ કહેવાય. તમે ભગવાન જેટલા સાંભળો, જેટલા આખા દિવસમાં રાત દિવસમાં ભગવાનને સ્મૃતિ કરો એ સત્સંગ. બીજું બધું કુસંગ કહેવાય, બધું હોલ સોલ કુસંગ કહેવાય. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે બધા કુસંગી છીએ. ભગવાન દયા કરીને આપણી બાજુ નજર નાખે છે, પણ કુસંગી કહેવાય. 99% મન સંસારભર, 1% માન હોય તોય ભગવાન આપણને અપનાવી લે છે. ગઢપુરમાં શિયરી કે કથામાં પ્રીતિ ના હોય, ભજન ભક્તિ કથામાં પ્રીતિ ના હોય, એનું કથા બધું આવી ગયું, સત્સંગ સંબંધી બધું. કથામાં પ્રીતિ ના હોય તે અમને બહુ પ્રિય લાગતા નથી, ના પાડે, ડોકી હરાવે. તમે ખબર ડોકી લઈ એટલે એ સમજાવવું પડે. કોઈ તમને કામ સોંપ્યું કે આ કામ કરો, તમે ના પાડે, ડોકી લઈ ગઈ કે ગમતું જ નથી, તો મહારાજ પણ કહે છે કથા પીધા હોય એ આપનું સારું લાગતું નથી. કથામાં પ્રીતિ ના હોય તે અમને બહુ પ્રિય લાગતા નથી. કથા કીર્તન અગવાડા અમે વખાણ કરીએ છીએ. કથા વાર્તા ભજન સત્સંગ કરે, મારા સામેથી ઉઠાડ બોલાવે અને વખાણ કરે. ભગવાનની કથા કીર્તન અંગવાળા હોય તેના અમે વખાણ કરીએ. જીવને અનંત યુગથી સંસારમાં મન ચોંટેલું છે, બરાબર કહે ને, એમાં ડૂબેલા છે. એટલે ચોંટેલું ક્યાં વાત છે, સંસાર બહાર નીકળી ઊભા રહે. પણ તોય મહારાજ કહે છે કથામાં જેને પ્રીતિ ના હોય તે અમને ભૂપે. ભગવાનની કથા વાર્તા ને કીર્તનના અંગવાળા હોય તેના અમે વખાણ કરીએ છીએ. જીવને અનંત યુગથી સંસારમાં મન ચોંટેલું છે તેને તેને ઉખાડવાનો અભ્યાસ રાખે તે દેખી અમને આનંદ થાય. ટૂંકમાં સત્સંગ બાજુ વરે, સત્સંગ એને ગમવું જોઈએ. સત્સંગ કોઈ વસ્તુ ગમતી હોય તમે એને ખૂબ અપનાવો. એ રીતે કથા વાર્તા ગમતી હોય સહેજી સહેજી વૃત્તિ જાય. હવે અહીં મુંબઈમાં પોસ્ટ ઓફિસમાં ગયા હતા, પોસ્ટ ઓફિસમાં ગયા હતા એક પોસ્ટ કરવાનું, મની ઓર્ડર કરવાનું. પછી એ બંને ક્રિકેટના શોખીયા હતા, ક્રિકેટમાં ખૂબ રસ ધરાવતા, એટલે અમે 1 મિનિટનું કામ હતું એમાં 5 કલાક લગાડ્યું. આમ આમ સ્કોર પૂછતા જાય, કેટલો સ્કોર કેટલો સ્કોર, એટલે આ ધ્યાન આપણે એટલો બધો રસ હોય. કામકાજ એના પોતાનું કામકાજ, નોકરી ધંધો, પણ એમાં ક્રિકેટને લહેરતી મારી લે. એટલે જેમ એમાં છે એમ કથા વાર્તામાં થઈ શકે. કથા વાર્તા આપણે ગમતું હોય તો વચ્ચે વચ્ચે કમ્પ્યુટરનો વ્યવહાર હોય ને તો વચ્ચે વચ્ચે પૂછી લે એટલો સ્કોર. તો એ કથાનો ઈશ્કી કહેવાય. એટલે મારા એવા જન્મ વખાણ કરે છે. ભગવાનની કથા વાર્તા અને કીર્તન માંગવાના હોય તે અમે વખાણ કરીએ. જીવને અનંત કાળ અનંત યુગથી સંસારમાં મન ચોંટેલું છે તેને ઉખાડવાનો અભ્યાસ રાખે, તેને દેખી અમને આનંદ થાય. સત્સંગ ટૂંકમાં સત્સંગ કરવા પર તાન હોય તો મહારાજને મહારાજને ખૂબ આનંદ થાય. તો મહારાજને આનંદ કરાવો કે રડાવો? રડાવો. મારે આનંદ થાય એથી કરો તો મારે ખુશ થાય, રાજી થાય, ભક્તિ થાય, આશીર્વાદ આપે એથી કરો. તો મહારાજ કે કથા વાર્તા રાંગવારા હોય એમને બહુ ગમે છે અને આનંદ થાય છે એને જોઈને, દર્શન કરીને આનંદ થાય. એને કેટલા એવા હોય ચૌદશીઓ કહેવાય, એનો સવારે મોઢું જોતો મારું કામ નહીં થાય. કામ થવાનું હોય તો એના મનમાં થઈ જાય કે મારું કામ નહીં થાય. એટલે ચૌદશિયા જેવું ભગવાનને આનંદ થાય એ રીતે રહ્યો. મારી સંતો ભક્તોને નિર્દોષ જોતો હોય, આ બીજી વાત આવી. અહીં સંતો હરિભક્તો નિર્દોષ જોતો હોય, આ સત્સંગમાં ઢાળો જ પડે. દોષ કોઈને જોવા જ નહીં, બધાએ ન પાડી. શ્રીજી મારથી લઈને સદગુરુ સંતો ગુણાતીત ગુરુ બધા ઘસીને ના પાડી છે, એટલે એ બાજુ તો નજર ના રાખી. સંતો ભક્તો નિર્દોષ જોતો હોય અને બીજાને પણ તેના નિર્દોષપણાની વાત કરતો હોય તેના પર અમને અત્યંત હિત રહે છે. હવે મહારાજ તમે આટલા બધા વાલા હો, શું ના કેમ ના કરું? એટલે બધા સંતો આપણો બાપનું શું જાય છે? ભગવાન મહારાજ પોતે જ વાત કરે છે કે બધા નિર્દોષ જોવા, તો આપણી જવાબદારી ક્યારે? ઓલો દોષિત હોય કે ના હોય પણ તમને જોવાનું કહ્યું, સંતો ભક્તો નિર્દોષ જોતો હોય અને નિર્દોષપણે વાત કરતો હોય. ઘણી વાર આપણે અહીંયા અટકી જઈએ નિર્દોષ જોતા, પણ આગળ વાત ન ચલાય. પણ નિર્દોષપણે વાત બીજાને કરતો હોય તે અમને અતિશય પ્રિય લાગે. અતિશય કેટલું બધું વાત કરતો હોય તેના પર અમને અત્યંત હિત રહે છે. તો આ કરવું, સંતો ભક્તોના નિર્દોષ જાણવા નિર્દોષપણની વાત કરી તો મહારાજ અત્યંત રાજી થાય, અત્યંત રાજી થાય. સહજાનંદ સ્વામી મહારાજજી
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ખરો ભક્ત હોય આપણે ખરાબ થવાના છે, ખોટા થવાના નથી. ખરો ભક્ત એટલે મહારાજ કહે, ખરો ભક્ત હોય તે જેમ જેમ માન પામે તેમ તેમ દાસનો દાસ થઈને વર્તે. ખરા ભક્તની નિશાની આપણે આગળ લાઈનમાં બેઠા પાછળ બેઠા એની ગણતરી એનાથી ગણાય નહીં. પણ ખરો ભક્ત ખૂણામાં બેઠો હોય, સાવ ખૂણામાં પણ આવી તે વર્તે. ખરો ભક્ત હોય તે જેમ જેમ માન પામે, આપણે તો ઊંધું પડે, જેમ જેમ માન પામે આમ સત્સંગમાં આવી વાત થાય છે. મહારાજ કે ખરો ભક્ત હોય તે જેમ જેમ માન પામે તેમ તેમ દાસનો દાસ થઈને વર્તે. માન પામે અને દાસનો દાસ થઈને વર્તે, બે ઊંધું છે. એમને માન પામે દાસનો દાસ વર્તે. પહેલાં આપણે આજે નથી આવા ગુણ નથી, પણ તોય આ બાજુ જવું એમ એમ જે માન પામે એમ એમ એ ખરેખર છે. એમ જેમ માન તમને પહેલી લાઇનવાળા અને પાંચમી લાઇનમાં ધકેલે અને પાંચમી લાઇનવાળા પહેલી લાઇનમાં ધકેલે, શું થાય? અહીંયા જ થાય. બીજી આગળની વાત તો બહુ છે ત્યારે, પણ જરાક ગુપાછું થઈ જાય એટલે ગણવા. કદાચ બોલે નહીં પણ મનમાં તો ધારી રહે આ વાત છે. મારો મારો વારો આવે તો બતાવી દો એ વાત કરે એટલે માનની. અને આ સત્સંગમાં આ જ છે મારા કે માન અપમાનમાં જે સરખો રહે એ સત્સંગી ખરેખર સત્સંગી કહેવાય. પણ અત્યારે આપણે નથી આવું, પણ તોય આપણે જાતે તપાસ કરવી કે મને માન નહીં મળે તો શું દશા થાય, મને આગળ પાછળ બેસાડ શું દશા થાય, એ રીતે પોતે પોતે સેલ્ફ ટેસ્ટિંગ કરે. કેમ કે અહીં તો કોઈ અપમાન કરવાનું નથી, તમે ભૂલથી કોઈ કંઈ થાય તો બરાબર, પણ તમને સન્માન જ મળવાનું છે, જાજી રીતે સન્માન જ મળવાનું છે. તો કેવી રીતે ખબર પડે કે આપણને માન છે કે નહીં? તો આપણે જાતે જ એની ટેસ્ટિંગ કરી લે, કોઈને કહેવાનું નહીં, જાતે જાતે બધું પતાવી દેવાનું. ખરો ભક્ત હોય તે જેમ જેમ માન પામે તેમ તેમ દાસનો દાસ થઈને વર્તે, અને સંતો ભક્તોની સેવા ઈચ્છે. ભલે તમે સેવા ના કરી શકો કોઈ કારણસર છે, પણ ઈચ્છે મનમાં ઈચ્છે કે મારે સેવા કરવી છે, સેવા કરવી સેવા કરવી છે, એ રીતે મનમાં રહે તો ઘણો ફેર પડે અને એકાંતિક પણ અનુપમાય એવું છે. ખરો ભક્ત હોય તે જેમ જેમ માન પામે તેમ તેમ દાસનો દાસ થઈને વર્તે, અને સંતો ભક્તોની સેવા ઈચ્છે. એવા ભક્તને અમે ભૂલતા નથી. જો મોટા મોટું ઈનામ એવા ભક્તોને અમે ભૂલતા નથી. આવી રીતે વર્તે મનમાં હોય મારે કે એવા ભક્તને અમે ભૂલતા નથી. વારંવાર સંભાળીએ છીએ ભગવાન આપે. કઈ યોગીઓ પણ પ્રમુખ સાહેબ મહારાજ ના અંતરમાં શું ચાલે છે, આવું ચાલે છે કે એવા ભક્તોને વારંવાર સંભાળીએ છીએ. આવી બુદ્ધિ પ્રાણ પર્યંત રહે તે સર્વ ભક્તોમાં શ્રેષ્ઠ છે. પછી જ્યારે તમારું અપમાન થાય જ્યાં સુધી બરાબર ચાલે છે, તમને માન સન્માન મળે તો બરાબર, પણ તમારું પોતાનું અપમાન થાય તે વખતે ગડબડ થાય. તો મહારાજ કહે કે આવી બુદ્ધિ પ્રાણ પર્યંત આપે, જિંદગીના અંત સુધી પ્રાણ પર્યંત રહે તે સર્વે ભક્તોમાં શ્રેષ્ઠ છે. પર્વત ભાઈ હતા, છેક છેલ્લે બેસતા ખૂણામાં, અને મહારાજ આગળ બોલાવે તારે જાય, નહીં તો ત્યાં જ એમને એવું સુખ આવે એમ પહેલી લાઈનમાં બેઠા હોય ને સુખાય એવું સુખાય, તે ભગવાનની મૂર્તિનું કામ એ સિવાય બીજું કાંઈ નહીં. તો બીજાને બીજાનું કામ હોય એટલે બધી બાજી બગડે. આપણે ભગવાનનું કામ હોય એ, જો કે આ તો બહુ ઊંચી વાત છે ખરેખર, પણ તોય આપણે આ રસ્તે જવાનું છે. સેલ્ફ ટેસ્ટિંગ ને બધું કરીને પાકું કરવાનું છે. તો કેટલું મોટું ઈનામ મળે છે મહારાજ કહે કે આવી રીતે વર્તે. એમાં ભક્તને અમે ભૂલતા નથી, વારંવાર સંભાળીએ છીએ. આવી બુદ્ધિ પ્રાણ પર્યંત રહે તે સર્વભક્તમાં શ્રેષ્ઠ છે. સત્સંગનું પણ એ જ ફળ છે કે સંત હરિભક્તોની ભક્તોનો ભાવ રહે અને નિત્ય નિત્ય વધતો રહે. આપણે આ જગતમાં બધું ઊંધું ચાલે છે સત્સંગની દ્રષ્ટિએ, અને આપણે ખરેખર જે અંતરમાં સાધના કરવાની છે એના ઉપર મહારાજ જાય છે. દુનિયાની લોકની રીતો જુદી છે, એ જે જેમ માન માટે જ બધા કરે છે. આખી દુનિયા માન સિવાય, એક જરાક માન મળે ને કોટો ચડી જાય, એકદમ પાવરમાં આવી જાય. અને જ્યારે જરાક મન થાય ત્યારે એટલો બધો ડાઉન થઈ જાય, એટલો બધો ડાઉન થઈ ના પૂછો. તો આ સત્સંગ જ આ છે ખરેખરો સત્સંગ. જો મહારાજ કે અમે એવા ભક્તને ક્યારે ભૂલતા નથી, એટલે કેટલું મોટું ઈનામ મળે. હરિજનોનો દોષ લેવાથી એ મુક્તના બધા ગુણો દોષરૂપ થઈ જાય છે. જોકે હરિભક્તોના દોષ લેવાથી, હરિભક્તોના દોષ લેવાથી એ મુક્તના બધા જ ગુણો દોષરૂપ થઈ જાય છે. હવે જરાક ભેળસેળ થઈ માનની, એને કારણે અવગુણ આવે છે. તો એના બધા ગુણ હોય, નવાણું ગુણ હોય, પણ એ દોષરૂપ થઈ જાય, એટલે ઝીરો ઉપર આવી જાય. એટલે સાપને સીડીની રમત છે ને, ઠેઠ 99 સુધી પહોંચ્યો હોય ને અને ઠેઠ 32 કે 25 ઉપર આવી જાય, એવું છે. સંતો હરિજનોના દોષ કહે ને હરિજનોનો હરિજનો સંતોના દોષ કહે, એમ પરસ્પર દોષ બુદ્ધિ થઈ જાય. હવે ફિકર આ સત્સંગમાં, સત્સંગ ક્યારે કરે, આવી રીતે સંતો હરિભક્તોને ઉડાડે અને હરિભક્તો સંતોને ઉડાડે, એ બધું પરસ્પર, એ તો નીચું નીચું નીચું નીચું થતો જાય. સત્સંગમાં એ રીત નથી. સંતો હરિજનના દોષ કે અને હરિજનો સંતોના દોષ કે, એમ પરસ્પર દોષ બુદ્ધિ થઈ જાય. સંતો ને હરિજનો કલ્પવૃક્ષ જેવા છે. તમે હરિભક્તો સંતો બધા હરિભક્તો કલ્પવૃક્ષ જેવા છે ખરેખર, જે સમજે તો એવું જ છે. જેમ જેમ ગુણ લે એમ ભગવાન રાજી થતા જાય, તો કલ્પવૃક્ષ જ કહેવાય ને. સંતો ને હરિજનો કલ્પવૃક્ષ જેવા છે, તે જે કલ્પે તે પ્રત્યક્ષ દેખાઈ આવે છે. બંનેના આત્મા તો શુદ્ધ દર્પણ તુલ્ય છે. બંનેના હાથમાં તો અમે ભણતા હતા પ્રાઇમરી સ્કૂલમાં, સેકન્ડરી સ્કૂલમાં, તો અમારા ટીચર કહે કે હું બધાને 100 માર્ક આપી દઉં, બધાને 100, અને પછી કાપતા કાપતા જે રહે એના કહેવાય 100માંથી જો કંઈક ભૂલ થઈ તો 5 કપી ગયા, બીજી ભૂલ થઈ 10 કપી ગયા, એમ કરતા જે સરવારો રહે એના માર્ક્સ ગણાય. એમ મહારાજ પણ કહે છે, તે જે કલ્પે તે પ્રત્યેક દીખાયા છે, બંનેના આત્મા તો શુદ્ધ અર્પણ જોઈએ, એટલે 100માંથી 100 બંનેના આત્મા શુદ્ધ અર્પણ જેવા છે. તેથી સંકલ્પ માત્ર તાદૃશ્ય જણાઈ આવે છે, એટલે ચોખ્ખી સ્લેટ હોય તેમાં એક કંઈ ટપકો હોય તો દેખાઈ આવે. એ રીતે બંનેના આત્મા તો શુદ્ધ દર્પણ જેવાય, તેથી સંકલ્પ માત્ર તાદૃશ જણાઈ આવે છે. પરસ્પર જ્યારે કુહિત થાય છે ત્યારે ગુણ માત્ર દોષરૂપ થઈ જાય. હવે આપણે જે પરસ્પર દોષ બુદ્ધિ થાય, એક જરાક દોષ બુદ્ધિ થાય તો ઓલાને ઓલા ભગવાન રહે છે, એટલે ભગવાન સામે દોષ બુદ્ધિ કરાવી આપે. પરસ્પર હેત રહે ત્યાંથી કો હેત થતું નથી, સુરત ભાવ તૂટતો નથી, કડી પ્રવેશ થાય છે ત્યારે અપાર હેતને પણ ખારું ઝેર કરી મૂકે છે. સત્સંગમાં બધાનું ભલું ઈચ્છો, કોઈ આપણે સામે મળે એનું ભલું થાય, બીજો સાવ મળે ભલું થાય, ત્રીજો સાવ મળે ભલું થાય, મનમાં એ ભાવના એવી ટેવ પડે. તો નહીં તો ચાલુ જ હોય ગુણ અવગુણ ગુણ અવગુણ ગુણ અવગુણ, પણ એક જ ટેવ હોય બધા યોગીઓ વગેરે, ભગવાન સૌનું ભલું કરો. તો આપણે જેને મળીએ એમાં મનમાં ભાવ ભગવાન સૌનું ભલું કરો. એ સૂત્ર બહુ જબરજસ્ત છે. હવે તે તમને અખંડ શાંતિ રહે કોઈ વાતમાં, અને ગમે એવું વાતાવરણ હોય, પરિસ્થિતિ હોય, એમાં તમે સ્થિરતા રહે. સ્થિરતા રહે એ જ સત્સંગનું ફળ છે. સહજાનંદ સ્વામી મહારાજ.
2: આપણે એમને પ્રવક્તા તરીકે પણ એ નિહાળ્યા છે, તો પૂજ્ય આદર્શજીવન સ્વામીને વિનંતી કરીએ કે આપજે આપણને એમના વક્તવ્યનો લાભ આપે. પૂજ્ય આદર્શજીવન સ્વામી.

શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ડીએપીએ શતાબ્દી મહોત્સવની જય. જીવનની અંદર વ્યક્તિને જ્યારે જે વસ્તુની જરૂરિયાત હોય એ વખતે જ એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય એ વ્યક્તિનું ઘણું મોટું સદભાગ્ય કહેવાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ નદીમાં કે સરોવરમાં સ્નાન કરવા માટે પડી હોય અને શરત ચૂકતી ડૂબવા માંડે, બહાર આવવાનો કોઈ આરો રહ્યો ના હોય, એ વખતે હવા ભરેલી કોઈ ટ્યુબ એને મળી જાય, કંઈક એમાંથી એ પ્રાપ્ત થઈ જાય, તો વ્યક્તિ તો પોતાને સદભાગી સમજે કે વાહ, એક વસ્તુ આપણને પ્રાપ્ત થઈ ગઈ. પણ બીજા જે કાંઠે ઉભેલા માણસો પણ પેલી વ્યક્તિને નસીબદાર સમજે કે આ ડૂબતો ડૂબતો બચી ગયો, આ ટ્યુબ હાથમાં આવી ગઈ. એ વખતે એ ટ્યુબની કિંમત એ કંઈ 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા નથી રહેતી, જીવન જેટલી અમૂલ્ય બની જાય ને. કોઈ વ્યક્તિ ઝાડ ઉપર ચડ્યો હોય ને પગ લપસે નેઠી પડતી હોય, એ વખતે ઝાડની એકાદી ડાળી એના હાથની અંદર આવી જાય અને નીચે પડતા ભોંય ભેગો થતા અટકી પડે, તો એ વખતે વ્યક્તિ પોતે તો પોતાને નસીબદાર સમજે કે સારું થયું આ ડાળી આપણા હાથમાં આવી ગઈ. પણ જ્યાં જોઈ રહ્યા હોય કે આ ગબડી રહ્યો છે, એ લોકો પણ પેલી વ્યક્તિને નસીબદાર સમજે કે વાહ, ભગવાનનું કરવું થયું ને ડાળી એના હાથમાં આવી ગઈ, બચી ગયો માણસ. તો એ વખતે પેલી હાથમાં આવેલી ડાળી એ ખાલી કંઈ લાકડું નથી રહેતી, એ ડાળીને બજારમાં વેચવા જાઓ તો 20-25 રૂપિયાની કિંમત ઉપજે, પણ એટલી જ કિંમત હવે એ ડાળીની કહેવાય. જીવન જેટલી અમૂલ્ય થઈ ગઈ ને પેલી વ્યક્તિ માટે, કારણ કે સમય એ વસ્તુ એને પ્રાપ્ત થઈ ગઈ. કોઈ વ્યક્તિ રણની અંદર મુસાફરી કરતી હોય ને એને અત્યંત તરસ લાગી હોય, એનો જીવ જવાની તૈયારીમાં હોય, કંઠે પ્રાણ આવી ગયા હોય, અને એ વખતે પાણી ભરેલો એક ગ્લાસ એને પ્રાપ્ત થઈ જાય, તે પાણી ભરેલા ગ્લાસની કિંમત કેટલી? રેલવે સ્ટેશન ઉપર 10 પૈસાનો ગ્લાસ મળે છે એટલી કહેવાય. એ પાણી ભરેલો ગ્લાસ એના માટે અમૂલ્ય થઈ ગયો કહેવાય, કારણ કે સમય એને વસ્તુ પ્રાપ્ત થઈ. પોતે વ્યક્તિ પોતાને ભાગ્યશાળી સમજે કે વાહ, સમયે ગ્લાસ હાજર થઈ ગયો. તો જીવનની અંદર જે સમયે જે વસ્તુની આપણને જરૂર હોય એ સમયે એ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ જાય, એટલા એ આપણું મોટું સદભાગ્ય છે. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આજે કિશોર પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિ શરૂ કરી છે, એ પ્રત્યેક કિશોર યુવાન માટે આવી સદભાગ્યની વાત છે. કારણ કે કિશોરને યુવાનને જે ઉંમરે જેની જરૂર છે એ ઉંમરે એ વસ્તુ પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રવૃત્તિ દ્વારા આપી. હમણાં જીવન ઘડતરની વાતો આપણે સાંભળી. જીવન ઘડતર વ્યક્તિએ પોતાનું કરવું હોય તેની અંદર 5 વસ્તુઓ બહુ આવશ્યક છે. એ જો એને સમયે સમયે પ્રાપ્ત થતી જાય તો વ્યક્તિ પોતાનું ઉત્તમ પ્રકારનું જીવન ઘડી શકે છે. એમાં પહેલી વસ્તુ છે પ્રોપર મેનેજમેન્ટ. કોઈ પણ કાર્ય વ્યક્તિએ સફળતાથી પાર પાડવું હોય તો એની પાસે જે કંઈ પણ સાધનો છે એનું એ જેટલું સારામાં સારું મેનેજમેન્ટ કરી શકે એટલું એમાંથી એ પોતે મહત્તમ ફળ પ્રાપ્ત કરી શકે છે. સાધનો વ્યક્તિ પાસે હોય પણ એને જો યોગ્ય રીતે મેનેજ કરતા આવડે નહીં, યોગ્ય રીતે એને વાપરતા આવડે નહીં, તો છતે સાધને પણ માણસો કામ કરી શકતા નથી. અને ઘણીવાર ટાંચા સાધનો હોય, અપૂરતા સાધનો હોય, પણ જો યોગ્ય મેનેજમેન્ટ એનું કરતા આવડે તો ઓછા સાધનો દ્વારા પણ માણસ ઘણો આગળ વધી શકે છે. બધું જોવા છતાં પણ મેનેજમેન્ટનો અભાવ હોય તો કેટલું બધું નુકસાન એ થઈ શકે છે. એનું ઉત્તમમાં ઉત્તમ જો કોઈ દ્રષ્ટાંત હોય તો આપણો ભારત દેશ છે. નાની પાલખીવાલા કરીને બહુ જ મોટા ધારાશાસ્ત્રી થઈ ગયા, એમણે વી ધ પીપલ એ નામનું પુસ્તક લખ્યું છે. એની અંદર વાત લખી છે કે ભારતની
પંચવર્ષીય યોજનાઓના અમલની અંદર જો ઢીલ ન થઈ હોત અને પ્રોપર મેનેજમેન્ટ આ દેશના નેતાઓ દેશની પાસે જે રિસોર્સિસ છે એનું જો કરી શક્યા હોત તો ભારત દેશની રાષ્ટ્રીય આવકમાં દર વર્ષે 1,20,000 કરોડ રૂપિયાનો વધારો થયો હોત. 1,20,000 રૂપિયાની 1,20,000 કરોડ રૂપિયાની આપણી રાષ્ટ્રીય આવક એ વધી હોત જો દેશની પાસે જે રિસોર્સિસ છે એનું યોગ્ય મેનેજમેન્ટ કરવામાં આવ્યું હોત તો. પણ એ ન થઈ શક્યું. બીજી વાત કરી કે જો આપણી પાસે જે કંઈ પણ વસ્તુઓ છે એનું યોગ્ય મેનેજમેન્ટ એ કરી શક્યા હોત તો ભારત 9,600 કરોડ રૂપિયાની વધારે નિકાસ કરી શક્યું હોત. 9,600 કરોડ રૂપિયાની વધારે નિકાસ આ દેશમાંથી થઈ શકી હોત પણ એ લાભ એ આપણે ઉઠાવી શક્યા નથી. જો આપણી પાસે જે જમીન છે ને જે વરસાદ વરસે છે એનું યોગ્ય મેનેજમેન્ટ આપણે કરી શકીએ તો દર વર્ષે 5.4 કરોડ ટન વધારે અનાજ આ દેશની અંદર તૈયાર થાય. પણ આટલું બધું હોવા છતાં પણ ઘણો ભૂખમરો દેશમાં છે કારણ કે પ્રોપર મેનેજમેન્ટનો અભાવ. ભારતની અંદર જે કંઈ પણ રિસોર્સિસ છે એનું જો યોગ્ય મેનેજમેન્ટ કરવામાં આવે તો આ દેશની અંદર દર વર્ષે 1,44,00,000 વધુ નોકરી ઊભી કરી શકાય. 5 વર્ષની અંદર બધા જ બેકાર માણસો નોકરી મળી જાય, દેશમાં કોઈ બેકાર જ ના રહે. પરંતુ યોગ્ય મેનેજમેન્ટના અભાવથી આટલી બધી સિદ્ધિઓથી દેશ એ વંચિત રહી ગયો. જો બધું જ છે પણ પ્રોપર મેનેજમેન્ટ એ નથી તો દેશની અંદર આ દશા છે. જેવું દેશમાં બની શકે એવું વ્યક્તિના જીવનમાં પણ બની શકે. જીવનની અંદર ભગવાન બધું જ આપે છે, આપણને કોઈ ન આપી શકે એવો આ મનુષ્ય દેહ આપવામાં આવે છે. આ આંખ, આ કાન, આ હાથ, આ પગ એ કોણ લેબોરેટરીમાં આજે તૈયાર કરી શકે એમ છે. પ્રભુ સ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું છે, ચંદ્ર ઉપર માણસે પગ મૂકી દીધો, મંગળ ઉપર જવાની હવે તૈયારી કરી રહ્યો છે, પરંતુ એક લોહીનું ટીપું હજી પ્રયોગશાળાની અંદર વ્યક્તિ તૈયાર કરી શક્યો નથી. તો ભગવાને તો આપણને આવો સુંદર મનુષ્ય દેહ આપ્યો છે પણ જો એનું યોગ્ય મેનેજમેન્ટ ન કરવામાં આવે, આપણી જે બુદ્ધિ છે, આપણી જે શક્તિ છે, આપણી પાસે જે સૂઝ છે એને જો પ્રોપર મેનેજ કરવામાં ન આવે તો દેશ જેવી દશા વ્યક્તિના જીવનની પણ થાય, ધંધો ખોટમાં ચાલે. બીજી વસ્તુ છે જીવન ઘડતરની અંદર કે હંમેશા કોઈ પણ કિશોર કે યુવાને પોતાના જીવનને બરાબર જો ઘડવું હોય તો જેમ લોકની અંદર પણ આપણે જોઈએ છીએ કે રિસોર્સિસ સારા હોય પરંતુ એનો જો વ્યવસ્થિત પહેરેગીર ન હોય તો એ ક્યાં લૂંટાઈ જાય છે કંઈ કહી શકાતું નથી. જાગ્રત સંત્રી હોવો જોઈએ જીવનની અંદર. અમેરિકા આટલો શક્તિશાળી દેશ પણ જાગ્રત સંત્રીનો અભાવ એ દેશની અંદર હતો તો આતંકવાદીઓએ WTC વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ફૂંકી માર્યા, કરોડો ડોલરનું નુકસાન એ દેશને વેઠવાનું આવ્યું. જો બધું હતું ખરું એની પાસે પણ પોતાની જે મિલકત છે એને લૂંટી આવનારા લોકો એની ઉપર એ સંત્રી યોગ્ય ન મૂકી શક્યા. તો જીવનનું પણ એવું છે, જીવનમાં અદ્ભુત શક્તિ છે. રાજીવ ગાંધી પોતે કહેતા કે દરેક યુવાન જનરેટર છે, શક્તિઓ એની અંદરથી ઉત્પન્ન થયા જ કરે છે. વિવેકાનંદ સ્વામી કહેતા ઇટ સોલ ઇઝ વાઇન, આપણા આત્માની અંદર અનંત શક્તિ પડેલી છે. મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે કે કોટી રવિચંદ્રની કાંતિ ઝાંખી કરે એવા તારા ઉર વિશે નાથ ભાસે. 1 કરોડ ચંદ્ર અને 1 કરોડ સૂર્ય એક સાથે આકાશની અંદર ઉગ્યા હોય અને એનો જેટલો પ્રકાશ એ આપણને અનુભવાય એટલો પ્રકાશ એ આત્માની અંદર રહેલો છે. જો આપણી પાસે શક્તિઓ ઘણી છે પરંતુ એ શક્તિને લૂંટી જનારા પરિબળો સામે જો આપણે જાગ્રત ન રહીએ તો જીવનનું યોગ્ય ઘડતર થઈ શકતું નથી. જો બીજી વસ્તુ આ ધ્યાન રાખવી પડે. ત્રીજી વસ્તુ છે કે યોગ્ય વાતાવરણ એ પૂરું પાડવું પડે. આપણામાં શક્તિ છે, શક્યતાઓ છે પણ એ બધું બહાર ક્યારે આવે? જ્યારે યોગ્ય વાતાવરણ મળે ત્યારે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં સિક્વોયા નામનું એક વૃક્ષ તૈયાર કરવામાં આવે છે. સિક્વોયા ટ્રી, જેને હુલામણા નામમાં જનરલ શેરમોન ટ્રી કહેવામાં આવે છે. હવે આ વૃક્ષની વિશેષતા કેવી છે કે વૃક્ષના પૂરા જીવનકાળ દરમિયાન 300 ફૂટ ઊંચું વધે છે. એક માળ તમે 10 ફૂટનો ગણો મકાનનો તો 30 માળ જેટલું ઊંચું એ પોતે વધે. ખાલી ઊંચું થાય એવું નહીં, સોટા જેવું નહીં ખાલી.
એનો ઘેરાવો પણ કેટલો થાય? તો એક વૃક્ષના લાકડામાંથી તમે 5 બેડરૂમ વાળા 40 મકાન બાંધી શકો લાકડાના. કેટલું બધું લાકડું એમાંથી મળતું હશે, એક જ વૃક્ષનું લાકડું, એમાંથી તમે 40 મકાનો લાકડાના તૈયાર કરી શકો. ને મકાન બાજુ એક રૂમ રસોડાવાળું નહીં, 5 બેડરૂમ વાળા એવા એકના 40 મકાનો તમે તૈયાર કરી શકો. આટલું ઊંચું, આટલું પહોળું, આટલું મોટું વિશાળ વૃક્ષ એ ત્યાં આગળ ઉગાડવામાં આવે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે એ વૃક્ષના બીજનું વજન એ કેટલું હોય છે? 1/6000 ભાગ. અંશ અત્યારે તો આપણને તોલ માપમાંથી નીકળી ગયો છે એટલે સમજવો અઘરો પડશે, પણ આપણે સમજવા માટે ગ્રામની વાત કરીએ. 1 ગ્રામનો 6000 ભાગ એ બીજનું વજન, અને એની અંદરથી આટલું મોટું વૃક્ષ તૈયાર થાય છે. હવે એક બી 1 ગ્રામનો 6000 ભાગ એટલે આપણા હાથમાં બી પડ્યું હોય ને તો આપણને ખબર ના પડે કે આપણે ઉચક્યું છે, પીછા કરતા હલકું થયું કે નહીં. તો આ બીમાંથી આટલું મોટું વૃક્ષ તૈયાર થાય છે. હવે કલ્પના કરો કે એ બી જેમાંથી આટલું મોટું વૃક્ષ તૈયાર થાય છે એને અહીંયા લાવવામાં આવે, અને આપણો આ અડાજણ બ્રિજ છે, સરદાર બ્રિજ કહેવાય છે ને, એના રોડ ઉપર ખાડો કરીને એને વાવવામાં આવે, તો એમાંથી આટલું મોટું વૃક્ષ તૈયાર થાય? રોડ ઉપર ખાડો કરીને વાવીએ તો, રોડ ઉપર ખાડો કરીને અહીંયા, ચલો અહીંયા જમીનમાં વાવીએ ખાડો કરીને, તો એ થવાનું છે એમાંથી? તો ત્યાં આગળ એને યોગ્ય પવન, યોગ્ય પાણી, યોગ્ય પ્રકાશ, યોગ્ય માવજત આપવામાં આવે છે. એનું એ બીજ છે અને આ ભાલની અંદર જઈને વાવવામાં આવે તો ક્યાંથી ઉગવાનું છે આટલું મોટું વૃક્ષ? કારણ કે ભાલની અંદર ઉના ચોમાસાની અંદર એ ઝાડું જોવા ના મળે, એટલે એને ભાલ પ્રદેશ કહે છે. ભાલ એટલે આપણું કપાળ, કપાળમાં એ કંઈ વાળ જોવા મળે નહીં, એમ ત્યાં ભાલમાં એ કંઈ ઝાડ જોવા મળે નહીં, એટલે એનું નામ ભાલ પ્રદેશ પડ્યું હશે. તો હવે જમીન તો ત્યાંય છે ને, કેલિફોર્નિયામાં પણ છે, પણ જો ત્યાં યોગ્ય વાતાવરણ મળે છે તો બીજમાં રહેલી શક્તિ બહાર આવે છે અને 300 ફૂટ ઊંચું ઝાડ તૈયાર થાય છે. તો આપણી અંદર પણ બીજ પડેલું છે આવું, આના કરતાં પણ વધારે શક્તિશાળી બીજ. પરંતુ જો આપણે યોગ્ય વાતાવરણ એ બીજને ન આપીએ તો એની અંદરથી આટલો બધો વિકાસ થઈ શકતો નથી. એટલે જીવન ઘડવામાં ત્રીજી વસ્તુ છે કે પ્રોપર એટમોસ્ફિયર પણ એ જીવનને આપવું પડે. ચોથી વસ્તુ છે કે જીવનનો વિકાસ અટકાવનારી, રૂંધનારી વિકૃતિઓ એને રોકવી પડે. શરીર ગમે તેટલું સશક્ત હોય પણ અંદર આવતા કીટાણુ વિષાણુને, રોગની, રોગના જંતુઓને જો વ્યક્તિ રોકે નહીં, એનું કંઈ ધ્યાન ન રાખે, તો એ ગમે તેટલું સશક્ત શરીર હોય તો પણ અંતે ભોંય ભેગું થઈ જતું હોય છે. જો ગંદવાડ જે પ્રવેશે છે એને પણ આપણે અટકાવવો પડે તો કોઈ પણ વસ્તુનો, વ્યક્તિનો આપણે સારો વિકાસ કરી શકીએ. પણ જો વિકૃતિ અંદર પ્રવેશ સિવાયને અટકાવવામાં ન આવે તો ભયંકર પરિણામ બધા આવે. ગમે તેટલું સારું હોય તો પણ બધું અંતે બગડી જાય. 1918 સાલમાં આખા વિશ્વની અંદર ફ્લૂની બીમારી લાગુ પડેલી. કહેવાય છે કે એવો રોગચાળો હજી સુધી થયો નથી દુનિયામાં. સુરતમાં પ્લેગ થઈ 1994 સાલમાં, પણ એ રોગચાળો પહેલાંની તોલે ન આવે. કેટલી બધી ભયંકર ખાના ખરાબી એ સમયની અંદર સર્જાયેલી એનું વર્ણન એ લખવામાં આવ્યું છે પુસ્તકોની અંદર. મુંબઈની અંદર રોજના 700 માણસો એ પોતે આ બીમારીને કારણે મરતા. હવે એ વખતે મુંબઈની વસ્તી કંઈ અત્યારે છે એમ 1.5 કરોડની નહોતી. અત્યારે તો તમે આમ એમને માલતા હોય તો 10 જણ અથડાય તમને 10 મિનિટમાં, એટલી બધી ગીર્દી વધી ગઈ છે. પણ તે વખતે તો બહુ ઓછી વસ્તી, એમાંથી રોજના 700 ઉપડતા હતા. સ્પેનની અંદર બાર્સેલોના શહેર છે, એક જ શહેરની અંદર રોજના 1800 માણસો આ બીમારીને કારણે મરતા. ત્યાં આગળ એક બાઈએ 1 કલાકની અંદર 26 જણની ઠાઠડી જતી જોયેલી આ બીમારીને કારણે, કે આમ ફ્લૂને કારણે ઉપડ્યો હોય, જાણે આમ એરપોર્ટ જેવું થઈ ગયું હોય એ શહેર, કે સીધી ફ્લાઇટો બધી ત્યાંથી જ ઉપડે, જમલોક દેવલોક જે બાજુ જવું હોય બાજુની. પણ આ પ્રકારની એ બીમારી હતી. અમેરિકાની અંદર અમેરિકાના સૈનિકો એ પોતે માણસો અમેરિકાના એ સૈન્યમાં જવાનું પસંદ કરતા પણ અમેરિકામાં રહેવાનું પસંદ નહોતા કરતા. કારણ કે જ્યાં આગળ અમેરિકા લડતું હતું વિશ્વયુદ્ધની અંદર, ત્યાં આગળ આ ફ્લૂની બીમારી નહોતી, એટલે માણસોને એમ કે ત્યાં જઈએ તો બચી જઈએ, અમેરિકામાં રહીશું મરી જઈશું રોગચાળાને લીધે. તો માણસો સૈન્યમાં જવા માટે તલપાપડ થઈ ગયા, અમેરિકામાં રહેવા માટે નહીં. તો આવો બધો આ મહાકાર વર્તી ગયો હતો. હવે એનું જે જંતુ હશે રોગનું, અથવા તો જે કંઈ વાયરસ બેક્ટેરિયા હશે, તો નરી આંખે દેખી શકાય એવા પણ નહીં હોય. પણ જો વ્યક્તિઓના શરીરની અંદર એ બધો ગંદવાડ પ્રવેશ્યો, બીમારી પ્રવેશી, તો કેટલાય સારા શરીરવાળા મખાડામાં જઈને, જિમ્નેશિયમમાં જઈને બધી શરીર બનાવ્યું હશે, બધા ઉપડી ગયા. તો જીવનની અંદર ચોથી વસ્તુ આ છે કે વિકૃતિને આપણે અટકાવવી પડે તો આપણે જે કંઈ આપણી પાસે છે એનો સારામાં સારો ફાયદો ઉઠાવી શકીએ.
ઘરમાં તમે જોવો તો રોજ સાવરણી ફેરવવી પડે, ગમે તેટલું ચકચકિત ઘર હોય, સારામાં સારું હોય, પરંતુ અઠવાડિયા સુધી તમે જો કચરો ન વાળો, ભલે બારી બારણા બંધ જ રહ્યા હોય ઘરના, ખોલવામાં જ ન આવ્યા હોય, છતાં પણ અઠવાડિયા પછી જઈને તમે આમ ટાઇલ્સ ઉપર આંગળી ફેરવો તો તમને રજ જોવા મળશે, ટેબલ ઉપર આંગળી ફેરવો તો તમને ધૂળ હાથમાં આવશે, બારી બારણા ભીડાયેલા રાખ્યા હોય તો પણ ક્યાંકથી ને ક્યાંકથી આ ગંદવાળ બધો પ્રવેશી જતો હોય છે, તો રોજ સાવરણી ફેરવવી પડે છે. તો જીવન ઘડતરની અંદર પણ જે રોજ પોતાના જીવન ઉપર સાવરણી ફેરવે એ સારામાં સારું જીવન ઘડતર કરી શકે. રોજ સાવરણી ફેરવી જીવન ઉપર એટલે શું, તો રોજ તપાસ કરતો રહે કે ભાઈ આપણા જીવનની અંદર ખોટી કુટેવો એ પ્રવેશી તો નથી ને, ખોટા દૂષણો આવ્યા તો નથી, તો સારું જીવન ઘડતર થઈશ. અને છેલ્લી વસ્તુ છે કે યોગ્ય દિશા દર્શન એને પ્રાપ્ત થાય તો યોગ્ય જીવન ઘડતર થાય. દિશા મળવી જોઈએ ને કે આ પ્રકારનું જીવન ઘડવાનું છે, આ પ્રકારની દિશા એ સાચી દિશા છે. માણસ ગતિ ખૂબ રાખતો હોય પણ જો દિશા ઊંધી પકડાઈ ગઈ હોય તો, 120ની સ્પીડે ગાડી ચલાવતો હોય પણ જવું હોય અમદાવાદ, ઉપડ્યો હોય આ બાજુ, તો જેટલી વધારે સ્પીડમાં ગાડી ચલાવે એટલો વધારે દૂર જવાનો જ્યાં પહોંચવું છે એનાથી. તો ગતિ કરતા પહેલા યોગ્ય દિશા છે કે નહીં અગત્યનું છે. તો જીવન ઘડતરની અંદર આ પણ એક વસ્તુ મહત્વની છે કે કઈ દિશાની અંદર આપણે જઈ રહ્યા છીએ. તો આ પાંચ વસ્તુ, પ્રોપર મેનેજમેન્ટ, પ્રોપર એટમોસ્ફિયર, એક જાગૃત સંતરી, વિકૃતિને અટકાવવાની વાત અને યોગ્ય દિશા દર્શન, આટલું જેને મળે ને એ વ્યક્તિનું જીવન એ ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું ઘડાય છે. આપણા સૌના સદભાગ્ય છે કે આપણને જે કિશોર યુવા પ્રવૃત્તિ પ્રમુખ સ્વામી મહારાજે આપી છે એની અંદર સ્વામીશ્રી પોતે આ પાંચેય વસ્તુ જે આપણા જીવન ઘડતર માટે જરૂરી છે એ આપણને આપે છે. આજે આપણે જોઈએ તો માણસનું જીવન એ ભગવાને આપ્યું છે, પરંતુ એ જીવનનું મેનેજમેન્ટ એની પાસે નથી, લાઈફ મેનેજમેન્ટ. આજ બિઝનેસ મેનેજમેન્ટની કોલેજો ગણી છે, IIMની કોલેજો આ દુનિયાની અંદર ને દેશની અંદર ગણી છે, પરંતુ લાઈફ મેનેજમેન્ટ એ આપણને ક્યાં શીખવવા મળે છે, ક્યાં શીખવા પ્રાપ્ત થાય છે? તો આપણી આ કિશોર સભા છે, જે યુવક સભા છે, એ લાઈફ મેનેજમેન્ટની સ્કૂલ છે, લાઈફ મેનેજમેન્ટની કોલેજ છે. માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન થાય છે એમ અહીંયા આપણે માસ્ટર ઇન લાઈફ એડમિનિસ્ટ્રેશન, એટલે કે MLA એટલે ધારાસભ્ય જેવી આ વાત નથી, પણ આપણને આપણું જીવન અહીંયા ઘડતા આ યુવક સભા પોતે શીખવાડે છે, આપણી કિંમત અહીંયા આવીને વધે છે. આજે જેટલી માણસના જીવનની અંદર ઘડતરની પ્રવૃત્તિ થાય એટલે એની કિંમત વધે સમાજની અંદર. પણ તમે જુઓ છો કે લાકડાનો ટુકડો ઘડાય તો એ લાકડાની કિંમત વધે છે, આરસનો ટુકડો રસ્તાની અંદર રખડતો પડે એની કોઈ કિંમત નથી, પણ આરસના ટુકડામાંથી આરસની મૂર્તિ બને તો એની કિંમત વધી જાય છે. પથ્થરને કોઈ હાર પહેરાવતું નથી આરસના, પણ આરસની મૂર્તિને આપણે હાર પહેરાવીએ છીએ. આરસનો ટુકડો રસ્તામાં પડ્યો હોય તો એને કોઈ આપણે દંડવત કરતા નથી, પણ એ પથ્થરમાંથી મૂર્તિ બને ત્યારે એને આપણે દંડવત કરીએ છીએ. તો પથ્થર તો એનો એ જ છે, પણ એનું ઘડતર થયું તો એની કિંમત વધી. માટીનો પિંડ, માટીનો લોંદો, એની કોઈ કિંમત નથી, પણ એમાંથી કુંભાર ચાકડે ચડાવીને કંઈક આકાર આપે છે માટીને, કુંજો બનાવે, કોડિયું બનાવે, માટલું બનાવે, તો એની જ માટીની કિંમત વધી જાય છે. એમ જીવનનું પણ જેટલું ઘડતર થાય એટલી એ જીવનની કિંમત વધે છે. જીવનની કિંમત વધે એટલે આપણને કંઈ બજારમાં ઊભા રાખવા નથી વેચવા માટે, પણ એ જીવનની કિંમત વધી એટલે શું કે આપણને પણ એવા ગુણો પ્રાપ્ત થાય છે કે જેથી શાંતિનો અનુભવ થાય, અને આપણી સાથે જે રહે એને પણ શાંતિનો અનુભવ થાય, એ આપણી કિંમત વધે છે. તો આપણને આ કિશોર સભા, યુવક સભા, આ પ્રવૃત્તિ, આ કાર્ય કરી આપે છે. આજે લાખો માણસો, અબજો માણસો જીવન જીવે છે, પરંતુ નાની નાની વાતોની અંદર તમે જોવો છો કે જીવન લોકોના ફસડાઈ પડે છે. નાની નાની વાતોની અંદર માણસો પોતાનું આટલું અમૂલ્ય જીવન એને ગુમાવી બેસે છે, કારણ કે પ્રોપર મેનેજમેન્ટનો અભાવ છે, લાઈફ મેનેજમેન્ટ આવડતું નથી. હમણાં જ નેશનલ બ્યુરો ઓફ ક્રાઇમ રેકોર્ડ્સના આંકડા ભારત સરકારે બહાર પાડ્યા, એની અંદર વિગત જણાવવામાં આવી કે દર વર્ષે ભારતની અંદર 109,790 વ્યક્તિઓ આપઘાત કરીને મરી જાય છે. 9,790 વ્યક્તિઓ, એની અંદર કુટુંબની અંદર કંઈક ક્લેશ થાય અને સહેજ મનદુઃખ થાય એને કારણે દર વર્ષે 14,105 પુરુષો અને 10,177 મહિલાઓ આપઘાત કરે છે. તો કુટુંબ છે એટલે ક્લેશ થવાનો છે, પણ એ વખતે પોતાના જીવનને મેનેજ કરતા નથી આવડતું તો આટલા બધા માણસો પોતાનું જીવન ટૂંકાવી નાખે છે. માણસનું શરીર છે એટલે રોગો તો આવવાના છે, પણ એ રોગોની સામે કેવી રીતે આપણે જીવવું, આવી મુશ્કેલીઓ જીવનમાં આવે ત્યારે કેવી રીતે એમાંથી પાર ઉતરવું,
એનું મેનેજમેન્ટ માણસ પાસે નથી, તો રોગોથી કંટાળીને દર વર્ષે 10,092 પુરુષો અને 5,773 મહિલાઓ આપઘાત કરીને મરી જાય છે.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. રેકોર્ડ શું હતો એ ભાઈનો? 7 વખત એની ઉપર વીજળી પડી તો પણ એ મર્યો નહોતો. કોણ જાણે કેવા મટીરિયલમાંથી ભગવાને બનાવ્યો હશે, પણ 7 વખત વીજળી પડી તો પણ એનું મૃત્યુ થયું નહોતું. રોય વલીસન એમનું નામ. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે એ ભાઈ આપઘાત કરીને મરી ગયા. વીજળી પડવાથી ન મર્યો, 7-7 વાર આપઘાત કરીને મરી ગયો. આપઘાતનું કારણ શું હતું? તો આ રોય વલીસન એમની પ્રેમિકાને મળવા ગયા, એની વખતે પેલી બાઈક કામમાં છે એટલે આની સામે જોયું નહીં, એમાં એને લાગી આવ્યું કે હું છેક અહીંયાથી મળવા એને આવ્યો, મારી નોંધે ન લીધી, બસ એટલામાં આપઘાત કરીને મરી ગયો. જો લાઈફ મેનેજમેન્ટ ક્યાં છે માણસ પાસે? જીવન છે આપેલું ભગવાને, કોઈ ના આપી શકે એવું જીવન ભગવાન આપણને આપે. આ દુનિયાની અંદર જેટલા ડોલર છે, જેટલા રૂબલ છે, જેટલા પાઉન્ડ છે, જેટલા રૂપિયા છે, જેટલા લીરા છે, જેટલી પણ કરન્સી છે, બધાનો ઢગલો કરવામાં આવે તો પણ આ જીવન મળે એવું છે ખરું? દુનિયામાં જેટલી પણ કઈ ચલણી નોટો છે, જેટલા કઈ પણ રોકડા રૂપિયાઓ છે, બધાનો ઢગલો કરવામાં આવે, એની સામે આવું હાલતું ચાલતું શરીર આપણને મળી શકે એવું છે ખરું? પરંતુ જો પ્રોપર લાઈફ મેનેજમેન્ટના અભાવે માણસ કેવા સામાન્ય કારણોની અંદર એ ભાંગી પડતો હોય છે, તો એ લાઈફ મેનેજમેન્ટ આપણને આ સત્સંગ શીખવાડે છે. આ યુવા પ્રવૃત્તિ, કિશોર પ્રવૃત્તિમાં આવવાથી આપણને ખ્યાલ આવે છે. આજે આ સત્સંગની અંદર આપણે જોઈએ છીએ કે એવા ઘણા બધા કિશોરો યુવાનો છે જેના જીવનની અંદર મુશ્કેલીઓ આવી છે, છતાં પણ એ સ્થિર રહી શક્યા છે. 1999માં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ તિથલમાં યોજાયેલો, એ વખતે કોસંબા ગામના ઘનશ્યામ નામના એક યુવકનું મંચ ઉપર સન્માન કરવામાં આવેલું. આની યુવાન ઉંમર હતી, લગભગ 20-25 વર્ષનો ઉંમરનો એ યુવાન હશે. એને પણ કેન્સરનો રોગ લાગુ પડેલો, આખો હાથ કાપી નાખવો પડેલો, એક પછી એક લગભગ 11 જેટલા ઓપરેશન એના શરીર ઉપર થયેલા, પણ ઓપરેશન દ્વારા કોઈ ફેર પડ્યો જ નહીં. એક હાથ એનો ચાલ્યો ગયેલો, છતાં પણ એકલે હાથે આ વ્યક્તિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી પોતાના બધા જ કાર્યો પાર પાડતો. એણે એકલા હાથે સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી, કોઈ આમ ઉદ્વેગ નહીં કે મારી પાસે એક હાથ નથી એનો. એક હાથ હોવા છતાં પણ એ લગભગ 2-5 બાળ સભાઓ ચલાવતો, બાળકોની સભા કરવા માટે જાય ચાલતા સાધન ઉપર ગમે તે રીતે. કોઈ એને કહી ન શકે કે આ માણસ પોતે દુઃખી છે. તો જો રોગ તો એના જીવનમાં આવ્યા, પરંતુ આ સત્સંગનો પ્રતાપ એવો છે કે રોગની સામે પણ વ્યક્તિને સ્થિર રાખી શકે છે, મુશ્કેલીઓ સામે એને પર્વત જેવો અડગ રાખી શકે છે. આ લાઈફ મેનેજમેન્ટ આપણને આ શીખવાડે છે. જીવનની અંદર બધું આપણું ધાર્યું થવાનું નથી, ઘણીવાર એવું પણ બનશે કે આપણે ન ધારેલું પરિણામ પણ આપણને આવે. જીવનની અંદર કાયમ સફળતાઓની હારમાળા માણસને પહેરવા નથી મળતી, ઘણીવાર નિષ્ફળતાનો પણ એને સ્વાદ ચાખવાનો આવે છે. તો એ બધા પ્રસંગોની અંદર જીવનને સ્થિર કેવી રીતે રાખી શકાય એ આપણને આ સત્સંગની અંદર એ શીખવા મળે છે. એટલા માટે આપણે ભાગ્યશાળી છે કે જ્યારે આપણને જેની જરૂર છે વસ્તુ આપણને મળી છે. આપણી આ જે સત્સંગ પ્રવૃત્તિ એની અંદર આપણી શક્યતાઓ, આપણી શક્તિ, એનો વિકાસ થાય એવું વાતાવરણ સ્વામી પૂરું પાડે. જેમ પેલું બીજ છે, 1 ગ્રામનો 6000મો ભાગ, એને યોગ્ય વાતાવરણ મળે છે તો કેટલું મોટું ઊંચું પહોળું વૃક્ષ તૈયાર થાય છે. એમ આપણી અંદર શક્તિઓ છે, પરંતુ આપણી શક્તિઓ બધી એમની એમ રહી જાય છે. તળાવનું પાણી તળાવની અંદર જ પડ્યું રહે છે, સરોવરનું પાણી સરોવરની અંદર જ ગુપચૂપ પડ્યું રહે છે, પરંતુ પર્વત ઉપર રહેલું ગિરિશિખર ઉપરનું પાણી કે વાદળાનું પાણી એ વાદળાના બંધનને સ્વીકારતું નથી. તળાવનું પાણી તળાવને છોડી શકતું નથી, સરોવરનું પાણી સરોવરને છોડી શકતું નથી, પણ ગિરિશિખર ઉપરનું પાણી એ કોઈ બંધનને ગાંઠતું નથી. એમ પ્રમુખ સ્વામી મહારાજનો આ સત્સંગ છે એ આપણને તળાવ કે સરોવરના પાણી જેવા નહીં, એટલે કે આપણી માન્યતાઓ પછી આપણી મર્યાદાઓ એની અંદર આપણે જીવન પર્યંત બંધાયેલા રહીએ અને આપણી શક્તિઓ એમને એમ સુકાઈ જાય એવું નહીં, પરંતુ આપણી તમામ શક્તિ શક્યતાઓને બહાર લાવે એવું વાતાવરણ પૂરું પાડે છે. આજે બહાર તમે જુઓ તો આપણી શક્તિઓ ઉપર કાળમીંડ પથ્થર મૂકી દેવામાં આવે છે. આપણને સતત તમે જુઓ ને તો ચારે બાજુ લઘુતા ગ્રંથિનો જ અનુભવ કરાવવામાં આવે છે. કોઈ પણ તમે જાહેરાત જુઓ તેની અંદર હંમેશા માણસ કંઈક નીચો છે અને કંઈક એના જીવનમાં હજી ખૂટે છે એવું તમને ભાન કરવામાં આવતું હશે. એટલે ટૂથપેસ્ટની જાહેરાત, શું તમારા દાંત ગંધાય છે? તો કે અમારી ટૂથપેસ્ટ વાપરો ભાઈ, નથી ગંધાતા. પણ એ જાહેરાતો કરી કરીને આપણને થાય કે ના ગંધાતા હશે, લાવો આ ટૂથપેસ્ટ વાપરીએ. તો તરત આપણા જીવન તમારા મોઢા ઉપર ડાઘ છે એટલે તરત આપણે હરી સમજવા માંડીએ જાહેરાતમાં વાંચીને. ના હોય તો પછી લાગવા માંડે, 2-5 વાર જાહેરાતો જોઈએ ને કે થોડુંક છે કે લાવો ઉપાય કરીએ. તો સતત આપણને હિણપતનો જ અનુભવ આવી રીતે થાય, તમારું મોં ગંધાય છે, તમારું આમ થાય છે તેમ થાય છે. આપણને હંમેશા
આપણા જીવનમાં કંઈક ઉણપ વર્તાઈશ,

0: એવો જ બોધ એ ચારેય બાજુથી એ કરાવવામાં આવે છે. અને એને લીધે તમે જુઓ તો આજે કોઈ પણ કિશોર કે કોઈ પણ યુવાનના જીવનનો અધિકાર પોતા ઉપર રહ્યો નથી. આજે તમારા જીવન ઉપર તમારો અધિકાર એ બહુ ઓછા અંશે હશે. આજે માણસના પોતાના વાળ ઉપર પોતાનો અધિકાર નથી, કારણ કે પોતાની હેરસ્ટાઈલ એ પોતાની રીતે નથી કરાવી શકતો. એ તો જાહેરાતોમાં જે જુએ એ પ્રમાણે જ પોતાના વાળ કરાવવાના, પછી ભલે શક્તિ હોય કે ના હોય. આપણા બૂટ એ આપણી પસંદગીને આપણે ખરીદીએ છીએ, આપણા કપડાં એ આપણી પસંદગીના આધારે આપણે ખરીદીએ છીએ કે જેવું જોઈએ છે, જેવું આપણને દેખાડવામાં આવે છે. તો આપણી એક સામાન્ય વસ્તુની ખરીદી પણ આપણે એક્ટરો કે ક્રિકેટરોને જોઈને કરતા થઈ ગયા છે. આપણા જીવન ઉપરથી આપણો અધિકાર જ ચાલ્યો ગયો છે. જીવન આપણું જ, પણ ચલાવે છે પેલા લોકો, ક્રિકેટરો, એક્ટરો અને આ બધી વ્યક્તિઓ. તો જો માણસના જીવનની અંદર એને પોતાનો કોઈ અંદાજ જ નથી રહ્યો આજે, તો પછી ક્યારે પોતાની શક્તિઓને તો બહાર લાવી શકશે. પણ અહીંયા સત્સંગની અંદર આપણે આવીએ, તે સત્સંગ આપણને ઘેટા જેવા નહીં પણ સિંહ જેવા બનાવે છે. ઘેટું ઊંધું ગાળીને હાલ્યા જ કરે, એને કાંઈ જોવા પણ હોય જ નહીં. આગલું ઘેટું ખાડામાં પડે તો એ ખાડામાં પડે, પાછળ ને પાછળ જ, એટલે કહેવાય ગાડરિયો પ્રવાહ. પણ સિંહ છે, એ સિંહ ચીલો ચાતરે, એના પગલે બીજા ચાલે, એ કોઈને પગલે ન ચાલે. આ સત્સંગ આપણને ઘેટા જેવામાંથી સિંહ જેવા બનાવે છે. આપણી પોતાની પસંદગી, આપણા જીવન ઉપર આપણો અધિકાર, બીજા કોઈનો નહીં, એ રીતે ઉન્નત મસ્તકે જીવન જીવવાની વિદ્યા એ આપણને આ સત્સંગ શીખવાડે છે. પ્રમુખ સ્વામી મહારાજના સત્સંગની અંદર ખાલી આપણે જોઈએ છીએ કે છબલિકા વાળે વગાડીને ભજન ભક્તિ કરીને તાલીઓ પાડીને પ્રસાદ ખાઈને છૂટા પડવાનું નથી હોતું. અહીંયા આપણા આપણી શક્તિનો વિકાસ થવા કેટલા સુંદર આયોજનો થતા હોય છે, જાત જાતની સ્પર્ધાઓ. હમણાં યુવા અધિવેશન આવી રહ્યું છે, પડગમ બધા વાગવા માંડ્યા છે, ઘણા આવેદનપત્રો ભરી દીધા હશે, ઘણા તૈયારીઓ ચાલુ કરી દીધી હશે. તે બધું આયોજન સ્વામી શેના માટે કરે છે? આપણી શક્તિઓ વધે એના માટે કે આપણે કંઈક બોલતા શીખીએ, આપણે કંઈક કળાઓ જે કંઈ અંદર હોય એ બધી બહાર લાવી શકીએ. તો આપણે જો પ્લેટફોર્મ આપવામાં આવે છે, આપણને પૂરતો અવકાશ અહીંયા મળે છે, તો આપણી શક્યતાઓ, શક્તિઓનો વિકાસ થાય એવું વાતાવરણ પણ અહીંયા મળે છે, એટલે ઉત્તમ પ્રકારનું જીવન ઘડતર આપણે અહીંયા કરી શકીએ એમ છે. ત્યાર પછી તમે જુઓ તો આ કિશોર સભા, યુવક સભા, આપણો સત્સંગ એ આપણો સંત્રી છે, ચોકીદાર છે, પહેરેગીર છે. એ આજે બહારના જે વિષયના વાયરા, જે કુસંગ, કુટેવો, દૂષણો, એનાથી આપણને બચાવે છે. કારણ કે આજે તમે જુઓ તો માણસનું કેવું છે, આપણને કોઈ દુકાનવાળો છેતરી જાય ને તો આપણને અરેરાટી થાય છે. કોઈ દુકાને આપણે કોઈ વસ્તુ ખરીદવા ગયા હોય ને 50 રૂપિયાની વસ્તુને આપ કોઈ 500 રૂપિયા આપણી પાસે પડાય ને, ભાઈ ગેરાની ખબર પડે કે આ તો 50 રૂપિયાની જ મળતી હતી બાજુની દુકાનમાં, તો આપણને થાય કે આ માળોવાળો છેતરી ગયો આપણને. તો આપણને આવી પ્રકારે કોઈ છેતરી જાય તો આપણને એનું દુઃખ થાય છે. આજે ઘણા લોકો એપ્રિલ ફૂલ બનાવ્યા હશે જાત જાતની રીતે, તો જે માણસ મૂર્ખો બને એને થોડોક આમ રંજ રહે, પેલો આપણને બનાવી ગયો. તો માણસ પોતે સામાન્ય વાતની અંદર પણ છેતરાઈ જાય તો એને પોતાનું દુઃખ આ પ્રકારે રહેતું હોય છે. પરંતુ આપણા જીવનને આજે લોકો છેતરી જાય છે છતાં આપણને એનો અંદાજ નથી આવતો. આપણા જીવનને રાખની અંદર ફેરવી નાખે છે આ વ્યસનો, ટીવી, અશ્લીલ જાહેરાતો, મેગેઝીનો, બધા જ. કેટલી બધી ભયંકર ખુવારી એને લીધે યુવાનોની આજે થઈ રહી છે. જો આપણા આખા જીવનને બરબાદ કરી નાખે છે. 50 રૂપિયાની નોટમાં આપણે છેતરાઈ જઈએ તો આપણને દુઃખ થાય છે, પણ આજે યુવાન આખું આખું જીવન ખોઈ બેસે એને અરેરાટી થતી નથી. તો એ વખતે કોઈ એવો પહેરેગીર જોઈએ કે જે આપણને છેતરાઈ જતા હોઈએ તો આપણને બચાવે. આજે હિન્દુસ્તાનની અંદર ધૂમ્રપાનથી દર વર્ષે 7,30,000 માણસો મરે છે. દર કલાકે 82 વ્યક્તિની ઠાઠડી આ ધૂમ્રપાનને લીધે નીકળે છે. જો તમાકુ આપણને કેટલું છેતરે છે, આ બીડી સિગરેટ આપણને કેટલા છેતરે છે, ગુટકાની પડીકી કેટલું છેતરે છે, આપણે કલાકે 82 જણને મારે છે. પણ આપણને ક્યાંથી સમજ પડશે? આ સત્સંગની અંદર આપણ આવીએ તો ખબર પડે કે ભાઈ આના આ આપણને છેતરનારું પરિબળ છે. એમ એકવાર જે દુકાનદારમાં પાસે છેતરાઈ ગયા, ફરી વાર એ દુકાનના પગથી આપણે ચડતા નથી કે આ દુકાનમાં ચડવા જેવું નથી. તો આ સત્સંગ આપણને એવી સમજ આપે છે કે જોજો તમારું જીવન છેતરાઈ જાય એવી પ્રકારના આ બધા પરિબળો છે. તો આપણને પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રકારનો ઉપકાર કર્યો છે. આજે એઇડ્સને કારણે કેટલા લોકોના મૃત્યુ થાય છે. અમેરિકાનો એક સર્વે હમણાં બહાર પડ્યો કે 55% એચઆઈવીથી થતા મૃત્યુ એ 19-24 વર્ષના કિશોરોના હોય છે. 19-24 વર્ષના કિશોરો એ એઇડ્સની અંદર મૃત્યુ પામતાના 55% લોકો છે. તો જો આ ભર્યું ભાદર્યું જીવન, યુવાની તો જીવનની વસંત કહેવાય, પણ વસંતની અંદર માણસ મુરઝાઈ જાય છે. કારણ કે એને ખબર નથી કે આપણા જીવનને લૂંટવા આવતું પરિબળ છે. તો આ સત્સંગ એની આગળ આપણને પાળ બાંધી આપે છે. ક્ષણ જેવી જાદુનું જે વાતાવરણ એમાંથી આપણને બચાવે છે. અને આપણને સાચી દિશાની અંદર એ સત્સંગ લઈ જાય છે, એટલે એની અત્યંત આવશ્યકતા અત્યારે આપણા જીવનની અંદર છે. તો આ પ્રકારની એક પ્રવૃત્તિ જેનો આપણે લાભ લઈ રહ્યા છીએ, હવે એનો જો આપણને મહિમા સમજાય તો આપણા જીવનની અંદર એ પ્રવૃત્તિનો ઉત્સાહ રહે. હમણાં જ મોહન સ્વામી અઠવાડિયે 2 કલાક કાઢવાની વાત કરી કે 168 કલાક હોય છે, એમાંથી આપણી સભા તો 2 કલાકની હોય દર અઠવાડિયે, પરંતુ એની અંદર પણ ઘણીવાર આપણને જવું કઠણ પડે. કારણ કે આપણને આ પ્રકારનો જે મહિમા છે આ પ્રવૃત્તિનો એ હજી યથાર્થ સમજાયો નથી કે આની અંદર જવાથી કેવી કેવી પ્રકારે આપણી રક્ષા થશે, કેવી કેવી રીતે આપણો વિકાસ થઈ શકે એવો છે, કેવી કેવી રીતે આપણને જીવન જીવતા શીખવા મળે એવું છે. એ આપણે પૂરતું ચિત્ર જો ન સમજાવીએ તો ગમે તેટલી વાતો થાય છતાં પણ એ કરવું આપણને કઠણ પડે, પણ જો સમજાઈ જાય તો ગમે તેટલા વિઘ્ન આવે તો પણ માણસ એ રોક્યો રોકાતો નથી. તો આ પ્રકારનો એક મહિમા આ સત્સંગનો છે, આપણી લાઈફ મેનેજમેન્ટની એક શાળા છે. આ સત્સંગ એ આપણા જીવનની સાવરણી છે કે જે આપણા જીવનનો પ્રવેશતો કચરો દૂર કરે છે. આ સત્સંગ એ આપણા જીવન માટે એક જાગૃત પહેરેગીર છે જે અનેક પ્રકારના દૂષણોથી આપણી રક્ષા કરે છે. આ સત્સંગ આપણું હોકાયંત્ર છે, હોકાયંત્ર સાચી દિશા બતાવવાનું કાર્ય કરે. તો આ સત્સંગની અંદર આપણને જીવનની સાચી દિશા મળે છે. આજે મોટા મોટા માણસો જીવનની અંદર પસ્તાયા છે, જીવનના ડિસેમ્બરની અંદર ભલભલા માણસો રોયા છે મન મૂકીને. માઇકલ એન્જેલો કેટલો મોટો સ્થપતિ, ચિત્રકાર, સાહિત્યકાર આ દુનિયામાં થઈ ગયો, એણે બનાવેલા ડેવિડ અને પિએટા શિલ્પના બરાબરી કરી શકે એવું કોઈ શિલ્પ હજી સુધી શિલ્પકાર તૈયાર કરી શક્યો નથી, પણ એણે 90 વર્ષે પોતાની જીવન સંધ્યાએ વાત કરેલી કે આજે મને પસ્તાવો થાય છે કે મેં મારા કલ્યાણ માટે પૂરતું કર્યું નથી. 90 વર્ષે રડવાનો વારે આવે, ખબર પડી કે દિશા ખોટી પકડાયેલી જીવનની અંદર. વીર નર્મદ ગુજરાતનો પનોતો પુત્ર કહેવાય, પણ એ નર્મદે પોતે વાત કરી છે કે આજ સુધી મેં મારા જીવનની અંદર વ્યર્થ વલોપાત કર્યો છે, જીવનની ગણતરી મૂકવામાં હું ભૂલ ખાઈ ગયો છું. આ પ્રકારની વાત એણે પોતાના જીવનની અંદર કરી હતી કે જગતનો જેમ જેમ હું અભ્યાસ કરતો જાઉં છું એમ એમ ખબર પડતી જાય છે કે હું ભયંકર ગોથું ખાઈ ગયો છું. આટલું બધું જ એણે જીવનની અંદર કર્યું, છતાં પણ એને અંતે અનુભવ આ થયો કે દિશા ખોટી પકડાઈ ગઈ, કંઈક જુદી દિશાની અંદર જીવન એ જીવવાનું હતું. પણ જીવનની અંદર છેલ્લે છેલ્લે ખબર પડે કે સાચી દિશા આ છે અને ખોટી પકડાઈ ગઈ, તેનો અર્થ કાંઈ રહેતો નથી. પહેલેથી ખબર પડવી જોઈએ ને, તમે બધા શર્ટ પહેરતા હો એમાં બટન ઊંધા વખાતા જાય તો એ વખતે ખ્યાલ ના આવે, કારણ કે આમ ગાજની સામે બટન ફિટ થતું જતું હોય, પણ છેલ્લે કાંઈ એક બટન વધે કાંઈ એક ગાજ વધે તો ખબર પડે કે આ લોચો વાગ્યો છે. પછી છેલ્લું બટન કે ગાજ વ્યવસ્થિત કરવાથી કંઈ ઉપરના બધા વ્યવસ્થિત થાય, પછી નવેસરથી બધું ખોલવું પડે, પછી નવેસરથી કરવું પડે. તો જેટલી વહેલી ખબર પડે કે ભાઈ ખોટું વખાઈ રહ્યું છે એટલું આપણા માટે સારું છે, એમ જીવનની અંદર પણ જેટલી વહેલી ખબર પડે કે કઈ દિશા સાચી ને કઈ ખોટી એ અગત્યનું છે. તો આ સત્સંગ આપણને પહેલેથી સાચી દિશાની અંદર એ લઈ જાય છે, નહીતર છેલ્લી ઘડીએ ખબર પડે કે માર્ગ ભૂલી ગયા, પછી શું રડવા સિવાય બીજું કાંઈ ન રહે. પણ આ સત્સંગની અંદર આવવાથી આપણને આ ખ્યાલ આવે છે કે ખરેખર કઈ દિશા જીવનની અંદર આપણે પકડવી જોઈએ, શું મહત્વનું છે એ આપણને સમજાવે છે આ સત્સંગ. મેનેજમેન્ટની અંદર કન્સિડરેશન ઓફ પ્રાયોરિટી એ નામનો એક સિદ્ધાંત શીખવાડવામાં આવે છે કે ભાઈ અગત્યનું તમારા જીવનમાં શું છે પહેલાં તમે નક્કી કરો, અને પછી એ પ્રકારે પ્રયત્ન કરશો તો જીવનમાં સફળ થશો. સ્ટીવન કોવીની હમણાં વાત મોહન સ્વામીએ કરી, એનું પુસ્તક છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, એમાં એણે એક મુદ્દો આ સમજાવ્યો છે, 4થી હેબિટ આ બતાવી છે કે પુટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, કે ભાઈ પહેલી વસ્તુ જે કરવાની એ પહેલી કરો, બીજી જે કરવાની એ બીજી કરો, ત્રીજી કરવાની એ ત્રીજી કરો. માણસ કેમ નિષ્ફળ જાય છે? કારણ કે ત્રીજાને પહેલી કરીને મંડી પડે છે આખી જિંદગી એની પાછ, અને પછી ખબર પડે કે ભાઈ આનો નંબર તો છે 10મું આવતો હતો જીવનના અંદર, પણ આપણે એને પહેલી માની લીધી હોય. તો આ અગત્યનું છે કે મહત્વનું શું છે આપણા જીવનની અંદર, તો એનો વિવેક આ સત્સંગમાં આપણને શીખવા મળે. આપણે પેન્ટ મહત્વનું છે કે પગ મહત્વનો છે? પેન્ટ મહત્વનું જીવનમાં કે પગ મહત્વનો છે? પગ જ ને, પેન્ટ કેટલા કહે છે આ પાડો તો કોઈ નહીં, બધા બુદ્ધિશાળી છે. તો કારણ કે પેન્ટ ગમે એટલું સારું આવે, પગ ના હોય તો શું કરવાનું, પોતું જ કરવાનું કામમાં આવે પેન્ટ, એ કે પહેરવાનું કામમાં ન આવે. હાર મહત્વનો છે, ગળું મહત્વનું છે? સોનાનો હાર હોય પણ ગળું ના હોય તો શું કરવાનું એને? તો જો અગત્યની વસ્તુ આ છે ને, વીંટી મહત્વની કહેવાય કે આંગળી મહત્વની કહેવાય? કરોડ રૂપિયાની વીંટી હોય પણ 5-5 આંગળીઓ રક્તપિત્તમાં ખવાઈ ગઈ હોય તો શું કરવાની એ વીંટીને? તો જીવનની અંદર આમાં આપણને આ વિવેક ખબર પડે છે કે ભાઈ હાર કરતાં ગળું મહત્વનું છે, પેન્ટ કરતાં પગ મહત્વનો છે. તો એ વિવેક આપણને ખબર પડે છે, પણ આ વિવેક ખબર નથી પડતો કે શરીર કરતાં આત્માની માવજત અગત્યની છે. શરીર મહત્વનું કે આત્મા મહત્વનું? હવે ચલો બોલો, આત્મા ના હોય તો શરીરની કિંમત કેટલી? રાખ જેટલી. અને અશ્વિની કુમાર ના આરે લઈ જવાનું, એને કે બીજે ઘરમાં રખાય નહીં. તો જો આ પ્રકારે શરીરની માવજત કરવાની છે એની પણ ના નથી, પણ આપણને વિવેક આવે કે એના કરતા પણ આત્માની માવજત અગત્યની છે. તો શરીરને જેમ આપણે સાબુ ઘસીને સ્નાન કરાવીએ છીએ, તો આત્માને પણ સાબુ ઘસીને સ્નાન નહીં કરાવવાનું. તેને સ્નાન કઈ રીતે થાય? તો મન સાંઈ ઘણી વાર વાત કરે છે કે એક લક્ષ સાબુની ગોટી ખાઈ જવાની, પછી ડોલ ભરીને પાણી પી જવાનું, પછી કોઈને કહેવાનું મન તું હલાવ, એટલે આત્માની સાફ સુફી થાય એ રીતે. તો આત્માની માવજત આ સત્સંગથી થાય છે. આ સત્સંગ આપણા આત્માનું સ્નાન છે. તો આ પ્રકારનું એક દિશા દર્શન આપણને આ સત્સંગની અંદર પ્રાપ્ત થાય છે. એટલે આ પ્રમુખ સ્વામી મહારાજે પ્રવૃત્તિ શરૂ કરી છે કે એની અંદર આપણું જીવન ઘડાય, આપણને ચોક્કસ દિશા પ્રાપ્ત થાય, આપણા જીવનને આપણે યોગ્ય રીતે મેનેજ કરી શકીએ, આપણા જીવનને આપણે કુટેવો દૂષણોથી બચાવી શકીએ. અને આમાં લોકોની સામે જોવાનું નથી હોતું. આપણને શું ઘણી વાર થાય છે કે બહાર યુવાનોને બધાને જેમ તેમ ફરતા જોઈએ, જેમ તેમ ખાતા જોઈએ, આપણને તો કે આ નહીં ખાવાનું, આ ખાવાનું, આ નહીં જોવાનું, આ જોવાનું, આ નહીં વાંચવાનું, આ વાંચવાનું. આ બહાર તો બધા ઉગાડે છોગ વર્તતા હોય અને એને આમ કંઈ વાંધો આવતો હોય આપણને અત્યારે ન લાગતું હોય. એટલે આપણને ઘણી વાર થાય કે આપણે આ બંધન શા માટે? આ બહાર બધા મોજ મજા કરે છે, બહાર બધા રંગરાગ કરે છે, પરંતુ ઉલટાનું આપણે સમજવું જોઈએ કે એ બધાનું જીવન ખાડે જઈ રહ્યું છે, આપણે બચી ગયા છે, આપણી મોટી વાત છે. આજે આ દુનિયામાં 6.5 અબજની વસ્તી છે, એમાંથી કોઈ વ્યક્તિને પગ જ ના હોય અને આપણને એકલાને ભગવાને પગ આપ્યા હોય તો આપણને એવો વિચાર આવે કે આ કોઈની પાસે પગ નથી તો આપણે પગનું શું કામ છે, લાવન કરવત મૂકીને વેરી નાખીએ, એવો વિચાર આવે. ઉલટાને આપણે ભાગ્યશાળી સમજીએ ને આપણને કે લ્યો કોઈની પાસે પગ નથી, ભગવાને મને પગ આપ્યા છે. દુનિયાની અંદર બધા જ માણસો આંધળા હોય અને આપણે એકલા જ દેખી શકતા હોઈએ તો આપણને કે એવો વિચાર આવે કે કોઈ જોતું નથી તો આપણે જોઈને શું કરવું છે, લાવન સળિયા નાખીને નાક ફોડ નાખીએ પેલા બિલવા મંગલની જેમ. તો એવો વિચાર ના, ઉલટાનું આપણને ભાગ્યશાળી આપણે માનીએ કે વાહ કોઈ જોઈ શકતું નથી આ દુનિયાને, આપણને ભગવાન એવી આંખો આપી આપણે એને જોઈ શકીએ છીએ. તો એની અંદર આપણે કોઈનો વાદ લેતા નથી કે આની પાસે આંખો નથી તો આપણે આંખોનું શું કામ છે, આની જોડે પગ નથી તો આપણે પગને શું કરવા છે, એવો કોઈ ઉદાળો વિચાર આવતો નથી. તો એમ આની અંદર પણ આપણે આ વિચાર રાખવાનો છે કે એ લોકોને હજી જીવન જીવવાની દ્રષ્ટિ મળી નથી, એટલે એ જેમ તેમ વર્તે છે. આપણને તો આ સત્સંગે શીખવાડ્યું છે કે આ રીતે જીવન જીવાય, આપણે ભાગ્યશાળી છે કે આપણને એવી દ્રષ્ટિ ભગવાને આપી છે. તો એની અંદર આમાં કંઈ કોઈનો વાદ લેવાનો નથી કે પેલો બહારના કોઈ કરતા નથી તો આપણે શા માટે નિયમ પાડવા, શા માટે સત્સંગ કરવો. ઉલટાનું આમાં તો જેટલું ગોળ નાખો એટલું ગળ્યું થાય, જેટલું આપણે કરીએ એટલો લાભ આપણને થાય એવો છે. તો આવી એક અદ્ભુત વાત એ આપણને સમયે પ્રાપ્ત થઈ છે. આ યુવાની આ કિશોર અવસ્થા એક જીવનનો ઘાટ આપવાની અવસ્થા છે. પાકા ગળે કાંઠા ચડે નહીં. એકવાર કુંભારે ચાકડા ઉપરથી માટલું ઉતારી દીધું અને એનો કાંઠલો તૂટી જાય, પછી ત્યાંને ત્યાં કે કાંઠલો ફિટ થઈ શકતો નથી કારણ કે માટલું એકવાર પાકી ગયું છે. એ તો ચાકડા ઉપર જ્યારે પેલું ગોળ ગોળ ફરતું હોય ને એ વખતે એનો કાંઠલો તૂટી ગયો ત્યારે નવો ગળવા તો ગળી શકાય, પાકા ગળે પછી કાંઠો ચઢે નહીં. એમ અત્યારની આપણી એવી અવસ્થા છે કે જેવો આપણે આ જીવનનો ઘાટ આપવો હશે એવો આપણે આપી શકીશું. આપણી ઉપર પસંદગી છે, આઈધર યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. કાં તો તમે ઉપયોગ કરી લો આ વાતનો, કાં તો તમે ખોઈ નાખો. બે જ વિકલ્પ છે, ત્રીજો કોઈ વિકલ્પ જ નથી. કાં તો તમે આ સત્સંગનો ભરપૂર લાભ ઉઠાવીને જીવનને ઉન્નત બનાવી શકો છો, કાં તો આ સત્સંગનો લાભ ન લઈને જીવનને ખાડે ફેંકી શકો. ત્રીજો કોઈ વિકલ્પ નથી વધતું. યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. તો આપણે પસંદગી કરવાની છે કે આપણને આ વસ્તુ મળી છે તો બરાબર આ એવી અવસ્થામાં મળી છે કે આપણે યોગ્યનો લાભ એ લઈ શકીએ. કુમળો છોડ એને વાળો એમ વળે, મોટા થયા પછી વાળવા તો તૂટી જાય, એ વળે નહીં. એમ અત્યારની અવસ્થા એવી છે કે જે પ્રકારે આપણે જીવનને વાળવું એ રીતે વાળી શકાશે, કારણ કે અત્યારે આપણી ઇન્દ્રિયો મજબૂત છે, આપણી પાસે શક્તિઓ છે, ધારીએ કરી શકીએ એમ છે. તો આ પ્રકારનો સુંદર સુયોગ આપણને પ્રાપ્ત થયો છે, યોગ્ય વાતાવરણ આપણને મળ્યું છે, યોગ્ય વય આપણને પ્રાપ્ત થઈ છે અને યોગ્ય વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત આપણને મળ્યા છે. આ યોગ્ય વય વિભૂતિ અને વાતાવરણના યોગની અંદર આપણે જો આ બધી વસ્તુનું ધ્યાન રાખીને જીવન ઘડતર માટે તૈયાર થઈશું તો જીવનના આ સંગ્રામની અંદર ચોક્કસ એ વિજય આપણને પ્રાપ્ત થશે, આપણું પણ જીવન એવું ઉમદા ઘડાશે. તો મહારાજ સ્વામીને આપણે એવી પ્રાર્થના કરીએ કે આ સત્સંગનો આપણે યથાર્થ લાભ લઈ આપણને સંતોષ થાય એવું જીવન ઘડી શકીએ એવું બળબુદ્ધિ આપણને પ્રાપ્ત થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સમય વાત કરીએ, આપે તો અક્ષરધામમાં જવું છે એવો સંકલ્પ રાખો. સંકલ્પ બહુ બળ્યો છે, તમે ક્રિયા કરો એના કરતાં. અને સ્વામી ગાઈડલાઈન આપી દીધી, આપે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ કરવો. અને એ સંકલ્પ વારે વારે થયા જ કરે અને પાકું થાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, આ વાતો તો જેના ભૂંડા આશય હશે તેને દબાવી દઈને પણ ઉપર નીકળે એવી છે. ભૂંડા હશે, આવો થર્ડ ક્લાસ માણસ હોય પણ તોય સ્વામી કહ્યું કે આ વાતો એવી છે કે એના ભૂંડા હશે છે એ દબાવીને અને ઉપર આવશે. એટલે આ ભૂંડા હશે કેવી વાત કહે, ભૂંડા હશે દબાવી દઈને અને ઉપર આવશે. એટલે આ જબરી વાતો છે અને આપણે પણ આ વાતો ધારવી. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, આ લોકમાં અક્ષરનું સુખ શું છે? આ લોકમાં અક્ષરધામમાં તો છે જ બધું, પણ આ લોકમાં આપણે છીએ તો આપણે આ અક્ષરધામનું સુખ શું છે? એ શુભ સંકલ્પ થાય ને અંતરમાં સુખ સુખ વર્ત્યા કરે, એ જ શુભ સંકલ્પો થયા જ કરે વિરામ પામ્યા વગર, એક ઉપર એક શુભ સંકલ્પો થયા જ કરે. અને અને અક્ષર અંતરમાં સુખ રહે, વર્ત્યા કરે એ જ. એટલે શુભ સંકલ્પો થયા જ કરે વિરામ પામ્યા વગર, વચ્ચે કોઈ ગડબડ ના આવે, શુભ સંકલ્પ થયા જ કરે. એ જ અક્ષ અને અંતરમાં સુખ વર્ત્યા કરે, એ જ એ જ અક્ષ. આ લોકમાં અક્ષરનું સુખ તે શું? જે શુભ સંકલ્પ થયા થાય ને અંતરમાં સુખ વર્ત્યા કરે એ જ. ને જમપુરીના જેવું દુઃખ તે શું? જે અંતરમાં ભૂંડાઘાટ થાય ને પીડા થાય એ જ. આ લોકમાં સત્સંગમાં પણ જે આવી રીતે વર્તે વર્તાય જે ભૂંડાઘાટ થયા કરે અને એની પરંપરા ચાલ્યા જ કરે. એક ભૂંડાઘાટ થાય બીજા અનુસરે, એ બીજું ત્રીજું ચોથું એ ભૂંડાઘાટ થયા કરે. અને શુભ સંકલ્પ થયા કરે એ અક્ષર, પણ શુભ સંકલ્પ એક શુભ સંકલ્પ થાય તો બીજા એને અનુસરે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, કોટિકલ્પ થયા ભગવાન ખાવા આપે છે. કોટિકલ્પ થયા ભગવાન ખાવા આપે છે. કોટિકલ્પ એક કલ્પ નહીં, એક કલ્પ એટલે 8,64 કરોડ વર્ષ. તો કોટિકલ્પથી એટલે આપ જે જન્મ આપ્યો એ ખાવાનું આપે જ. અને બધાને કીડી મકોડી બધાને બધાને ખાવાનું આપે, પણ આપણે દેખાય નહીં, પણ કરે છે ભગવાન. ભગવાન જ આપે છે જે જે રીતે કીડીને કણ હાથીને પણ. એટલે એ રીતે બધું જો આપણે ભલે રાજાનો કુંવર હોય પણ એક દિવસે બહુ ખવડાવે તો ધામમાં જતો રહે જીવાને બદલે. તો એને બધું ગોઠવણ મહારાજે કરેલી છે. અને આપણને જો ઊંડો વિચાર કરીએ તો સમજાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કહી દે, તે મહારાજ કહેતા જે અમને અન્નદાતા તો જાણજો, ને વધારે મહિમા તો તે પછી અન્નદાતા એટલે સ્વામી કહ્યું, કોટિકલ્પથી અમે આ ખાવાનું બધું બધાને પૂરું પાડી છે, એટલે અન્નદાતા તો અમને જાણજો. પછી બીજી વાત, પછી સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, પ્રથમ પ્રકરણનું 63મું વચના વંચાઈને મહિમાની વાત બહુ વાત કરી, જે આમાં કહ્યું છે એમ સમજાય નહીં, તેથી જીવ દુબળો રહે છે. જો આ સત્સંગ મહિમા છે, એ જ સત્સંગ છે. એટલે આવી રીતે જે સમજાય અને બીજા ત્રીજા ઘાટ થાય બધું થાય, એ જમપુરીનું દુઃખ છે. સત્સંગમાં રહ્યા થતા મોટા મોટા સાધુ હોવા છતાં ભૂંડા ઘાટ થાય તો એ જમપુરીનું દુઃખ અહીંયા કહ્યું છે. તો શુભ સંકલ્પ થયા જ કરે, થયા જ કરે, અને એની પરંપરા ગોઠવણ થાય એ અક્ષરનું સુખ અહીં કહ્યું છે. પ્રથમ પ્રકરણ 63મું વચનામૃત વંચાઈને મહિમાની બહુ વાત કરી, જે આમાં કહ્યું છે એમ સમજાય નહીં, તેથી જીવ દુબળો રહે છે. આ સચ મહિમાથી મહિમા સમજાય. જો આપણે પહેલાં પ્રમુખ સ્વામીનો મહિમા આપણે કેટલો હતો, પછી ધીમે ધીમે વધતો ગયો, ત્યારે આજે કેવો કેવી આપણને ભાવના થઈ, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ એવી ભાવના થાય છે. એટલે મહિમાની વાત, મહિમાની ખાદ છે એટલે બધા કજિયા થાય છે, અંદર અંદર પરસ્પર મહિમા ઘટે વધે, ઘટે જ છે. એકવાર મહિમાની ખાદ પૂરી પાડે તો આગળ કામ ચાલે, પણ મહિમાની ખાદ છે, સખત ખાદ છે, એટલે કજિયો કંકાશ અને અસુખ થયા જ કરે. પણ ભગવાનને પ્રતાપે કામ લોભ સ્વાસની ને માન તે સર્વે સમુદ્ર જેવા છે, પણ ગાયના પગલા જેવા થઈ જશે, માટે આવો મહિમા છે. અને આ સત્સંગમાં આવ્યા છે, તે સત્સંગ મન દઈને કરજો, એમનેમ નહીં, આવન જાવન નહીં, પણ મન દઈને કરજો તો બધું પરિણામ આવશે. તો સ્વામી કહ્યું કે પણ ભગવાન પ્રતાપે કામ લોભ સ્વાસની ને માનની સર્વે સમુદ્ર જેવા છે, પણ ગાયના પગલા જેવા થઈ જશે. બધું મન દઈને આ સત્સંગ કરશો તો બધું આ પરિણામ આવશે. તે સારું કોઈ દિવસ જીવમાં દુર્બળપણું આવવા દેવું નહીં. જીવમાં દુર્બળ એટલે ભગવાન મળ્યા છે, અને ભગવાન પ્રતાપે આ કામ ક્રોધ કેવા બધા છે ભયંકર, પણ ગાયના પગલા જ્યાંથી તે સત્સંગ મન દઈને કરજો આપણે તો આ બધું કામ થઈ જશે. મહારાજ કહ્યું કે લક્ષ્મી તથા ભગવાન તો આપણી સેવામાં છે, કેમકે મા બાપ તો છોકરાની સેવામાં જ હોય. એટલે ખરેખર મા બાપ તો ગમે હોય, દીકરો હોય, કુપાત્ર હોય, વંઠી ગયો હોય, પણ તોય મા બાપ એને રાખે. એક ડોશીમાં હતા, તે એના મા બાપ એના દીકરાઓએ કાઢી મૂકી ઘર બહાર જતો રહી, પછી બહાર જઈને બેઠી હતી, તે ઘાસનો પૂળો એક બળદ ગાડીમાં ઘાસનો પૂળો ખેંચી, તો કે આ શું કરો છો, તો કે આ નાખ્યું આમ વંડી બહાર અને ઘરમાં નાખ્યું, તો કે શું કરો છો, કે ભલે આ દીકરા તો છે જ, એ ગમે હોય પણ દીકરા છે એવું માનીને એનું મમત્વ હોય. તો સ્વામીએ કહ્યું કે એટલે મા બાપ તો સેવામાં જ હોય, ને આપણે તો જેમ કરીએ તે થાય, પણ જાણીને દબાઈ રાખ્યું છે. પછી સ્વામી જો આપણને ઐશ્વર્ય આપે, જરાક છૂટ આપે, કંઈનું કંઈ આપણે કરીએ. અમે વિદ્યાનગર હતા, તે સંચરણ છે, એક યુવક છે એ બીજા યુવકને ફાયરિંગ આપતો હતો ખરેખરી. તો એ ફાયરિંગ આપી તો સંચરણ કે આ અહો એક તાંતો પ્રભુ સ્વામી મહારાજની જે ચાદર ઓળી એનો એક તાંતળો આવી ગયો, તોય આટલો બધો ગરમ કર તો આખી ચાદર ઓળાય તો શું થાય. તો જે આપણે એવું છે કે આ બસ મહારાજે કીધું કે આ બધાને દબાવી રાખ્યું છે ઐશ્વર્ય, બાકી તો છૂટું મૂકે તો ક્યાંય ના ક્યાંય કરી નાખીએ, ડટ્ટન સો પટ્ટન એવું કરી નાખીએ. તો સ્વામીએ આપણા ભલા માટે એટલે આપણા મોક્ષને માર્ગે જ દોરી આપે છે, બીજે ક્યાંય અળાવડી ફંટાઈ જઈએ નહીં, એટલા માટે આ બધું કર્યું છે. આપણે ગરીબ ગાય જેવા બનાવ્યા છે, પણ એ આપણા ભલા માટે અને મોક્ષ માટે જ. ઓલા જંતરડામાંથી દોરો ખેંચે તો સીધો નીકળે, અને લઠ્ઠો હોય તો પણ એમાંથી ખેંચે તો સીધો નીકળે. એમ મહારાજે બધા બારા બંધ કર્યા છે, આપણે ખાવા પીવાનું આમ જોવાનું બધું બધા નિયમ આપ્યા છે, અને નિયમે કંઈ બધું બંધ કર્યું છે, અને સીધા આપણે મોક્ષ માર્ગે ચાલીએ, ભજન ભક્તિ સેવા એમાં જ પરોવાઈ જઈએ, એ જ માર્ગ ખુલ્લો રાખે છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આપણામાં વિષયની અરુચિ તો નિષ્કોણ સ્વામી, કૃપાન સ્વામી, માવો ભગત તથા રણછોડજી ઉનાવાળા એવા ઘણા જ્ઞા છે, ને આપણું તો ધર્મે કંઈ શોભે છે, ને મોક્ષનું કારણ તો ભગવાન નિષ્ઠા છે. સ્વામી ટૂંકમાં બધું કહી દીધું કે મોક્ષનું કારણ તો ભગવાનની નિષ્ઠા છે. સ્વામી કહ્યું કે જેને નિષ્ઠા થઈ તેને કાંઈ કરવું રહ્યું નથી, સર્વે આવી ગયું. નિષ્ઠા આપે કોની નિષ્ઠા કરી, આ બીજા બધા દેવોની બુદ્ધિ નિષ્ઠા એ બધા માયામાં છે, માયાથી પર કોઈ થાય નહીં. એટલે માયાથી પરની નિષ્ઠા આપણે થઈ છે, મારા સ્વામી બ્રહ્મ અને પરબ્રહ્મ એની નિષ્ઠા થઈ છે, એ અચળ રાખી. એમાં કાંઈ દેખાતું નથી આપણને અહીં કંઈ, પણ એ આપણા ભલા માટે છે, અને સીધા મોક્ષ ભગવાનના ચરણે આપણને મૂકી દેવા માટે ભગવાન કરે છે. ને આપણું તો ધર્મે કંઈ શોભે છે, મોક્ષનું કારણ તો ભગવાનની નિષ્ઠા છે. એટલે આપણું ધર્મ નિયમ પાળીએ છીએ આપણે, એટલે બધું વિષય દબાઈ ગયા છે, વિષય માથું ઊંચું કરી શકતા, પણ એટલે આપણે ધર્મે કહીને નિયમથી બધું શોભે છે. અને ભગવાન તો અને ભગવાનની નિષ્ઠા છે, એના વડે મોક્ષ થશે. સદાનંદ સ્વામી મહારાજની જય.

श्री स्वामीनारायण भगवान की जय। कुंडल में राजा आगे श्री फरी कहवा लग्या, सारंगपुर पासे आवो। संत हरि भक्तनी मोटी जे समझे अने तेमना दर्शन थी जेनु अंतर ठरे छे तेने विघ्न अड़ता नथी। ભગવાનની વાત તો અલગ રહી, પણ મારા કે સંત હરિ ભક્તો સંત હરિભક્તની મોટી જે સમજે છે, આપણે ઊંધું ચાલે છે ગાડી, કોઈની મોટપ સમજતા જ નથી, પોતાની મોટપ સમજે। પણ જે સંત હરિભક્તની મોટી જે સમજે છે, પોતામાં દ્રષ્ટિ જ નહીં, બીજા ઉપર દ્રષ્ટિ જ કરે, બીજાની મોટપ સમજે, બીજાને મહિમા સમજે, એવી વાત, પોતાનો ઝીરો। સંત હરિભક્તની મોટી જે સમજે છે અને તેમના દર્શનથી જેનું અંતર ઠરે છે, ભગવાન તો આગળ રહ્યા, સંત હરિભક્તો એને તેમના દર્શનથી જેનું અંતર ઠરે છે, હરિભક્તને જોઈને અંતર ઠરે, બહુ મોટો પ્રશ્ન। પણ મહારાજે આ વાત કરી, તેથી ભગવાનનો મહિમા તો ક્યાંય ને ક્યાંય હોય, અહીંથી સ્ટાર્ટ થાય। નાના નાના હરિભક્તો હોય જેને આ સત્સંગમાં ગણતી ના હોય, ભાઈ એ જ મોટા છે। સંત હરિભક્તની મોટી જે સમજે છે અને તેમના દર્શનથી જેનું અંતર ઠરે છે તેને વિઘ્ન નડતા નથી, કોઈ વિઘ્ન નડે નહીં। બધું પોતાનું હોય ને એટલે બધું નડે, પોતાની મોટી પોતાને કંઈ ભાવ હોય એ નડે, બીજાની મોટી સમજે એન્ડ કાંઈ નડે જ નહીં। દાસભાવ ના રહે તો મેરુ સમાન ગુણ હોય તો પણ શોભતા નથી, જો હાવ નીચે નીચે નીચે જવાનું તો કામ આવે, મેરુ સમાન ગુણ હોય એટલે અનંત ગુણ હોય, પણ દાસભાવ ના હોય તો મહારાજ કે દાસભાવ ના રહે તો મેરુ સમાન ગુણ હોય તો પણ શોભતા નથી। કચરી જવાના સત્સંગમાં બધાની ચરણ જ પોતાને માથે ચડાય એવો ભાવ હોય, એટલે એવું કાંઈ નથી કે પગના તરિયા ઘસીને બિચારા બોલો શું દશા થાય, પણ અંતરના ભાવ રહ્યા, બધાના ગુણ હોય, બધાને મોટા સમજે, બધાની ચરણ જ ઈચ્છે, બધાની યોગી આપા અમદાવાદમાં પાટોત્સવ હતો એટલે ત્યાં પાણી ભરાઈ ગયું, આરતી બાપાએ આરતી કરી એટલે પાણી ભરાઈ ગયું અને બધું જરા ડોળાયેલું પાણી હતું, બધું યોગી બાપાએ તરત કરી માથે ચડાવ્યું, બધા હરિભક્તની ચરણ જ એમ આવી ગઈ।
તે વખતે સંતો બહુ ઓછા હતા, એટલે કામકાજમાં હોય અને હરિભક્તોનો પ્રવેશ અંદર થયો હતો તો બધું બાપા જરાય એક વાર યોગી બાપા વાઘોડિયા હતા, વાઘોડિયા, અને ત્યાં ત્યાગવલ્લભ સ્વામી સૂતા હતા. ઉપવાસ બહુ લાગ્યો હતો એટલે સૂઈ ગયા હતા. બાપા ત્યાં બાથરૂમથી આવ્યા અને ત્યાગવલ્લભ સ્વામીના મમ તે વખતે યુવકમાં હતા, યુવકમાં, પણ તો બાપાએ એમને પગના તળિયા ઘરે ચડાવ્યું. એટલે આવો મહિમા હોય, ચાન્સ મળે ત્યારે લઈ લેવાનું, બાકી અમથા અમથા કોઈને હેરાન નહીં કરવાનું. પગના ટાંટિયા ઊંચા કરીને એવું નહીં, યોગી અમે બહુ કરતા. સાંઈ બાપા પ્રમુખ સાંઈ ઘા કરી જાય તો તમને ખબર જ ના. આવું હોય ને તો એને કોનું વિઘ્ન નડે, ક્યાં નડે, બધું પોતે દાસના દાસના દાસ, બધાથી નીચે એને કોઈ વિઘ્ન નડે નહીં. જે ઉપર ચડે ને પૂર આવે તો તણી જાય બધા. એવું છે, યોગી આપણે જીવમાં કોતરેલી હતી, જીવમાં નાને સે નાને રહીએ જેસી નાની ડૂબ, ઘાસ પીસતા બોલી ગયા ડૂબ ખૂબ કે ખૂબ કોતરેલો છે દાસ. નીચા બીજે કોઈ કંઈ વાત કરે ને ના ના તમે મોટા છો, તમે મોટા અંતર થયા દેખાવાનું નહીં, તમે મોટા છો અંતર થયા. અનંત ધ્યાન ધારણા કરતો હોય, અનંત માફ વગર ધ્યાન ધારણા કરતો હોય, એકદમ ભૂત ભવિષ્ય કહેતો હોય. હવે ભૂત ભવિષ્ય કહેનાર હોય એને બધા વીટી વરે ફરી વરે એને કહો મારું કહો, પણ મહારાજે ચોકડી મૂકી. અનંત ધ્યાન ધારણા કરતો હોય, ભૂત ભવિષ્ય કહેતો હોય, અંતરનું જાણતો હોય. કેટલી મોટી સિદ્ધિ કે અંતરનું જાણતો હોય, અનંત જીવોની નાડી જાણતો હોય, અનંત જીવોની, અનંત દુનિયામાં તો કેટલા છ બજે આ તો અનંત અનંત જીવોની નાડી કહેતો હોય, અનંત પરાક્રમ કરતો હોય, બધું અનંત અનંત અનંત અનંત હોય. તો પણ જો દાસપણું ના હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે. એકડો ના હોય ને પછી ગમે એટલા મીળા લગાડો, એકડો ના હોય મીળા લગાવી લગાવી લગાવી આખી પૃથ્વી ભરી નાખો, એકડો ના હોય તો એના જેવું એ શૂન્ય શૂન્ય જ રહે. અનંત મીળા ઇક્વલ ટુ શૂન્ય, એક જ શૂન્યમાં બધું મીળું પતી જાય. એટલે મારે જે દાસપણા મહારાજ કેટલું બધું કહે છે,

દાસના દાસ થઈ રહેજે સત્સંગમાં, દાસના દાસ થઈ રહેજે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. રસપસ, ભગવાનને એવા જ ગમે, દાસ હોય ને એવા ગમે. જો હમણાં સવારે ઓલો વાત બોલ્યો હતો કે જેને માન હોય એને પગે લાગતો નથી, પણ દાસ થયો તેને સર્વોપરી માનવું છે. મહારાજે એ વાત કહી, દાસના દાસ થઈ રહે જે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. રસ બસ, મારા છોડે જ નહીં, એવા ભેટે છોડે જ નહીં. મજા આવે દાસનો દાસ, અને માન હોય એનો પગાર લાગતો નથી. હા,

અંતરનું જાણતો હોય, અનંત જીવની નાળી જાણતો હોય, અનંત પરાક્રમ કરતો હોય, તો પણ જો દાસપણું ના હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે. દાસના ઉરમાં શ્રીહરિ નિવાસ કરીને રહે છે. બીજે ક્યાંય નહીં, દાસ થયો ને એના ઉરમાં ભગવાન નિવાસ કરીને રહે છે. ખસે જ નહીં, અક્ષરધામમાં જેવું છે ને એવું જ આસન જમાઈ દે મહારાજ, ખસે જ નહીં. એટલે દાસ થવું, દાસના ઉરમાં શ્રીહરિ નિવાસ કરીને રહે છે. નમ્ર થવામાં મોટપ છે, મોટે પણ નમ્રતા વગર શોભતી નથી. નમ્રતા વગર મોટે નમ્રતા વગર શોભતી નથી. જેમાં નમ્રતા નથી તો મોટપ પણ નથી. અનંત વિદ્યા ભણે તેનું ફળ નમ્રતા છે. જો અનંત વિદ્યાઓ ભણે, સંસ્કૃત, બીજું તો આમ મુઠ્ઠીમાં એ, પણ સંસ્કૃત જે વિદ્યા, અનંત વિદ્યાઓ ભણે તેનું ફળ નમ્રતા છે. નમ્રતાથી વિદ્યા શોભે છે. જેને નમ્રતા સિદ્ધ કરી તેના વગર મોટપે મોટપ મળે છે. બધા એમ જ માને છે કે બધા, અને બધાને મોટા થવું છે. પણ માને કે મોટા થવો, દાસ થાય, નમ્ર થાય તો જ મોટપ મળે. બીજા ગુણ ઘણા મેળવ્યા હોય પણ નમ્રતા ના હોય તો તે ગુણ ઝેરરૂપ છે. હલો, એટલે બીજા ગુણ ઘણા મેળવ્યા હોય પણ નમ્રતા ના હોય તો તે ઠીક છે એવું નથી કેવું, ઝેર, ઝેરરૂપ છે. નમ્રતા ના હોય તો ઝેરરૂપ છે. પારસમણી તથા ચિંતામણી તથા બીજી રિદ્ધિ સિદ્ધિ પામે પણ નમ્રતા ના આવે ત્યાં સુધી મોટપ શોભે નહીં. એ બધા ઘણો ધન દોલત હોય, બધું અપાર અપાર બધું, પણ નમ્રતા ના કાંઈ શોભે નહીં.

अक्षर पुरुषोत्तम महाराज ने जय गुणातीतान स्वामी महाराज।

प्रमुख साई महाराज शताब्दी महोत्सव में जय, अक्षरधाम महोत्सव में जय। अक्षर डेरे सार शताब्दी महोत्सव जय। बंदे श्री जी महाराज ने स्वामी ने कृपा से अपन बड़ा भेगा करा है। त्यार पछी उत्तरोत्तर गुरु गुणातीत गुरु अपन बड़ा भेगा करा है। नहीं तो अपने अपनी जात में अलमस्त कई कई विचरण करता होत। पन पहला तो अपना घना पुंज है, घनाज घना पुंज है। એને કહીને આ સત્સંગનો જોગ થયો, સત્સંગનો જોગ થયો પછી ગુણાતીતાન સ્વામી મહારાજ ગુણાતીતાન સ્વામી અને ગુરુ ગુણાતીત ગુરુઓ બધાનો જોગ થયો એટલે એ બહુ મોટી વાત છે। આપણને ખબર ન પડે, ખ્યાલ ના આવે। શ્રીજી મહારાજ ખેલ ખેલી ગયા, મહારાજ આવ્યા, એમના ગુણાતીત ગુરુ પ્રમુખ સાહેબ મહારાજ બધા આવ્યા અને આપણા જેવા થયા। આપણા જેવા ના થાય તો એક સૂર્ય સામે જોવું કઠણ છે। સૂર્ય થોડુંક નીચે આવે ને બધાને બારીને ભસ્મ કરી દે તો અનંત સૂર્યનું તેજ એને સામે ક્યાંથી જોઈ શકે, એટલે આપણા જેવા થયા એકદમ। અને નિષ્કવાન સ્વામી લખ્યું કે આ કીડી કરી મેરા ભારે ભેદ છે રે, ક્યાં પુરુષોત્તમ આપ અને ક્યાં આપણે, બહુ સમજવા જેવી વાત છે। તો મજા આવે, શ્રીજી મહારાજથી પર કોઈ નથી, અલ્ટિમેટ સત્તા, પરથી પર એમના ઉપર કોઈ સત્તા નહીં। જો આ લોકમાં આપણને અમેરિકાના પ્રેસિડેન્ટ તમને મળે કેટલા ભાગ્ય માનો, કેટલું બધું થાય। અને તો જો આપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળે, અનંત ભગવાનના ભગવાન સર્વોપરી ભગવાન એમનો જોગ થયો છે, સમજાય તો બરાબર, ના સમજાય તો લોલમ લોલ, ભગવાનનો જોગ થયો છે સંત દ્વારા। અને એ મને મનમાં દ્રઢ કરીને રાખવાની વાત, શાસ્ત્રીમાં યોગી બાપા પ્રમુખ સાહેબ મહારાજ કેવા સંતો, કેવા એમને જોટો ના જડે, અને એમનો જેવો વર્તન કોઈનું ના જડે। અનંત બ્રહ્માંડમાં સ્વામી જેવા પુરુષ પ્રમુખ સાહેબ જેવા મળે નહીં, એ આપણને મળ્યા અને કેટલો લાભ આપે છે, કેટલો લાભ આપે છે સ્વામીને, 24 કલાક લાભ એમને તો દેહની પરવા કરી નથી, શરીર નીચોઈ નાખ્યું છે અને બધું લોહીનો પરસેવો કરી નાખ્યો, એવા ગુણો બધા બધા મોટા મોટા અનંત બ્રહ્માંડના દેવ દેવાદિદેવ એ કોઈ હિસાબમાં નહીં એમને। શ્રીજી મહારાજ ને ગુણાદિત સંતો એમને આગળ કોઈ ક્લાસ નહીં, એ આપણને મળ્યા છે, બીજા નથી મળ્યા। એટલે આપણે ખૂબ બળમાં રહેવું અને સ્વામીએ જે બધું કર્યું છે હવે આપણો વારો છે,
આપણે બધું કરવાનું છે, નહીં તો હરાઈ જઈશું. આપણે અત્યારે જો મહારાજના વખતમાં જે હતું પ્રાપ્તિ હતી, અત્યારે આપણે એ પ્રાપ્તિ છે એ ના સમજાય તો બધું ચક્રાવે ચડીએ અને બધું ગોટા વરે. અનંત સાધન કોઈ કામમાં નથી. ભગવાન મહારાજ સ્વામી અને પ્રમુખ સાહેબને ઓળખ્યા તો બધું લેખે લાગે અને મોક્ષ થાય અને બધું અંતિમ લક્ષ્ય ઉપર આપણે જઈએ. નહીં તો બીજે કોઈ લાગે આપણે મોટું મોટું કારણ અત્યારે જો અંબેગણ પ્રેસિડેન્ટને મળે મોટું કામ લાગે એમ. એ રીતે મોટું લાગે પણ મોટા મોટું કામ તો આ મહારાજ સ્વામી મળ્યા એ છે. અને એમના દ્વારા એ પ્રગટ રહીને મહારાજને અખંડ ધારીને બેઠા છે. એટલે આપણે પણ હવે એમનો ઋણ ચૂકવવાનું છે. એમનું ઋણ તો કોઈ જ ચૂકવાય એમ નથી, પણ મોટા પુરુષ માની લે છે. આપણે ભાવ ઉર્મીથી આપણે બધું ઘણું માની લે છે. તો શુદ્ધ ભાવ હોય, શુદ્ધ આનંદ હોય, શુદ્ધ રુચિ હોય તો એમને ભગવાન બધું માની લે છે. દ્રૌપદીજીએ એક ચીર આપ્યું તો 999 ચીર પૂર્યા. વિદુરજીએ અમરીશ રાજા અને બધા પરોક્ષના જે ભક્તો થઈ ગયા. ભાવ તો સરખો છે પણ ભાવ ક્યાં રેળાયો એના ઉપર હતા. એમનો ભાવ તો જબરદસ્ત હતો પણ એમને બીજા અવતારાદિક દેવ મળ્યા. આપણને અવતારી પુરુષ મળ્યા. અત્યારે આપણે એક ફેક્ટરી હોય એમાં 10 લાખ મિલિયન ડોલરની કમાણી હોય, બીજી ફેક્ટરી હોય એમાં 1 અબજ ડોલરની કમાણી હોય તો આપણે ક્યાં વૃત્તિ જાય? મિલિયન ડોલર આપતી ફેક્ટરીમાં કે 1 અબજ ડોલર આપતી એ ફેક્ટરી સહેજ જ જાય. એટલે ભાવ તો સરખો છે પણ ક્યાં નાખો? તો જે આ અવતારને આપણે ભજ્યા અને આપણે અવતારી પુરુષને ભજીએ છીએ, ભાવ એ બધો પણ ફળમાં ભેદ પડે. આપણે ફળમાં અક્ષરધામ, મોક્ષ અને અંતિમ એનાથી પર બીજી કોઈ પ્રાપ્તિ નથી એ મળે. અને બીજા અવતારાદિક હોય એમાં ફળ તો ઘણું મળે પણ જે જેવી જેની પહોંચ એટલે આપણે પહોંચાડે. તો આપણે આ પ્રાપ્તિનો કેફ જવા ન દઉં. અને જેટલા મહારાજના વખતથી આજ સુધી બધા એક કેફ એ અમલ મૂક્યો એટલે એમાં એમને એ પ્રાપ્તિ પ્રાપ્તિ તો સરખી છે. પણ આપણે જે મહારાજ સ્વામી અને ગુણાતીત ગુરુઓ મળ્યા એ પ્રાપ્તિ. અને ઘણી વાર એવું થાય કે આપણને પ્રાપ્તિમાં શું કરું, તો વિશ્વાસ, વિશ્વાસ એ જ પ્રાપ્તિ. આપણને પ્રમુખ સાહેબ મહારાજ, યોગી બાપા બધા મળ્યા પણ સમજાયા નથી. જેવા સમજવા જોઈએ એવું સમજાવ્યા નથી. એ આપણો વાંક નથી. એ જે જેના પૂર્ણ જેટલી કક્ષા હોય એટલા આગળ વધ્યા. પણ ખરેખર સમજાય, જેવા છે એવા સમજાય તો અહીંયા જ અક્ષરધામ.
આવવા જવાનું રહેતું જ નથી. એટલે એ કક્ષાએ આપણે સિદ્ધિ મેળવી કે આપણને અહીંયા જ અક્ષરધામ મનાય, આવવા જવાનું છે નહીં. એ રીતે આપણે સાધના કરવાની છે, અને આ તમે કરો છો એમાંથી જ આવશે. યોગી આપા કહેતા કાંઈ ના સમજે પણ સેવા કરવા મંડી પડે તો આગળ આવી જાય. એટલે આપણે જે બધું કરી રહ્યા છે શ્રદ્ધાથી, પ્રેમથી, ઉત્સાહથી, ઉમંગથી કરો જ છો એટલે, પણ જે તમે કરો છો એ જ કરતા રહેજો, એમાંથી આગળ આવશે. અને સાથે સાથે યોગી આપા જે આપણે બધા સૂત્રો આપ્યા છે, પ્રમુખ સ્વામી મહારાજે આપ્યા છે, એ સમ સ્વરૂપ ભાવ, એકતા, દાસ ભાવ, મહિમા, એકબીજાનો મહિમા સમજવો, ચરણની રજ માથે લેવી, આ બધા જે આપણા મૂલ્યો છે એને મૂકીને આવતા, નહીં તો સાવ કચરો થઈ જશે. માન, ઈર્ષા, અદેખાઈ, એ તો બધું કાદવ છે, કીચડ છે. એમાં ડૂબકા મારવા, કાદવ કીચડમાં ડૂબકા મારવાના, ગંગાજળમાં ડૂબકા મારવાના. તો જે આપણા મૂલ્યો જે આપણને આપ્યા છે

बाप था ये सब, एक छाट को मार क्या फेंक ही देता। तो आज ओलू थवाई थे तो आग केम न थवाई, खराब वस्तु इच्छी है तो सारी अच्छी इच्छा न केम न थाय। पर आ जीवनो स्वभाव से अनादिकाळथी एम ज राच्या छे आपणे, એટલે બધું કચરો થામે છે। હવે આ સત્સંગમાં જો જવાબદારી આપણી છે, આવા સંત આપા ભગવાન ખોવાની, એને તો અનંત જન્મની અનંત અનંત જન્મની કમાણી ત્યાં ધૂર ભેગી થઈ છે। એટલે મારા સ્વામી સામે દ્રષ્ટિ રાખી એમની જે વાત કરે એમાં ધ્યાન આપવું, બીજા કચરામાં ધ્યાન ના આપો। માં ઈર્ષા દેખાય અને કામ ક્રોધ લોભ એમાં જ આપણે રચ્યા પચ્યા છે। હવે અત્યાર સુધી ભલે રચ્યા પચ્યા છે, પણ હવે આ ભગવાન મળ્યા, સંત મળ્યા, હવે એમાં રચ્યા પચ્યા ને તમે નાની દુકાન હોય, માંડ માંડ પૂરું થતું હોય, અને પછી મોટી દુકાન, મોટી ફેક્ટરી, મોટું એ તંત્ર એવું બધું મળે, તો આ છોડીને આમાં ના જવું, તો આપણને એવું જ થયું છે। આ કાદો કચરો મૂકીને મોટી જબરદસ્ત ફેક્ટરીમાં લાભ મળે, એટલે એ લઈ લેવું। અને જો આ લોકનું બધું છે ને, ખાવું પીવું, માન ઈર્ષા, અરે બંગલા મોટર, આ બધું છે, આ જન્મ પૂરતું છે। આંખ મીચા એટલે પછી ક્યાંય કોઈ ક્યાં જન્મે, કોઈ ક્યાં જન્મે, બધું વેર સગાવાળા પણ વેરાઈ જાય, અને તમે ક્યાંય ને ક્યાં, એટલે આ જન્મ પૂરતું છે। તો મોટર બંગલા જે કંઈ બધું હોય ખાનપાન, એનાથી આગળ ગતિ 100 વર્ષનો મામલો છે। 100 તો આજે કોઈ જીવતું જ નથી, પહેલાં લોકો જીવતા હતા, તો આજે 100 વર્ષ એની અંદર બધું પતી જાય। અને આ મારા આ સત્સંગની વાત કેટલી વાત છે, અનંત અપાર સુખ અને અનંત અપાર સાધન હવે એ મુઠ્ઠીમાં આવી ગયું, ભગવાનને ઓળખ્યા અને એની અનુવૃત્તિ ફાયમાં રુચિ પ્રમાણે રહીએ, બધું જ આવી જાય। એટલે આપણે બધું જોઈએ તો સાવ સહેલું છે, મુઠ્ઠીમાં છે, અને ના એક જરાક વૃત્તિ જો આપણે સીધા જવું હોય અને જરાક ડાયવર્ટ થઈ જાય, જરાક વધારે નહીં, તો ક્યાંય ને ક્યાંય નહીં કરીએ આપણે। મુંબઈથી સ્ટીમર ઉપડે તો મોમ્બાસા જાય, અને જરાક ત્રાસુ પડે ને જરાક એડન પહોંચે અથવા મોઝામ્બિક પહોંચે, આટલે કેટલું અંતર છે। એટલે આપણે સીધા મહારાજ એ મુક્તાન સ્વામી કેટલા મોટા હતા, મહારાજ એમને ગુરુ માનતા, મહારાજ ગુરુ માનતા, આપણને કોઈ ગુરુ માને। અથવા વધારે હોય તો નામ બી કરીએ આમ, પણ મુક્તાન સ્વામી ને મહારાજ ગુરુ માનતા, તો જો અને આટલી મોટી ઉંમર હતી, 72 વર્ષની ઉંમર હતી, અને તે વખતે એમને નક્કી કર્યું, મહારાજનો ઉપદેશ સાંભળ્યા પછી નક્કી કર્યું, આ જો વિચારો જ એવા છે, બધા ઉપદેશ સાંભળીને પોતા ઉપર ઉતાર્યો, આપણે તો બીજા ઉપર આને કરવા ને કરવા ને કરવા, અને એમાં ઘર્ષણ થાય ને ક્લેશ થાય ને બથમ બથી થાય, પોતા પર ઉતારે તો કોઈ પ્રશ્ન

અને એને સુખ શાંતિ રહે. જેમ આપણે ગુંગળું થયું હોય, મલમ પટ્ટી કરીએ તો મલમ લગાડીએ તો કેટલી શાંતિ થાય. ગુંગળું છે તો મુક્તાન સાહેબ જે પોતા ઉપર લે, કોઈ પણ કથા અર્થા પોતા ઉપર લે, મારા માટે જ છે અને એ ના કરે તો બહુ બગડે બધું કામ. પોતા ઉપર લે તો શું, મુક્તાન સ્વામીએ મહારાજનો ઉપદેશ સાંભળી 72 વર્ષની ઉંમર અને મહારાજ એમને ગુરુ માનતા, આટલું બધું કે તો પોતા ઉપર લીધી બધી વાત, મારા માટે છે. અને પછી એમાં નક્કી કર્યું કે ભગવાનને ગમીએ એવા આપણે થવું છે, ભગવાનને ગમીએ એવા આપણે થવું છે. આ બધું બીજાને ગમીએ એવા થઈ ગયા છે, બધા 70 સાદા હોય બીજા બધાને. મુક્તાન છે કે પ્યોર શ્રીજી માણને ગમીએ એવા થવું છે. બીજા લાઇનમાં આવે તો બરાબર છે, લાઇનમાં ના આવે તો આઉટ, મહારાજની લાઇનમાં આવે. અને પછી બીજી વાત કરી કે પોતાનું મન ધારું મૂકીને ભગવાનનું ગમતું કરવું છે. આટલી મોટી ઉંમરે ભગવાન ગુરુ માનતા બધું કરતા, એટલે કથા પોતા પર લીધી. આપણે તો કથા કરીએ, જોરદાર કરીએ, પણ પોતા પર લેતા જ નથી. પોતા જ સામા ઉપર તો કરાય કથા, પણ કથા કરીએ તો પોતા ઉપર લેવી જોઈએ, તો એનું ફળ મળે, અનંત ઘણું ફળ મળે. એકાંતિક ભક્ત થઈ જાય, એનું ભ્રમૃત થઈને મારાની સેવામાં બેસી જઈએ, બીજા ઉપર નાખીએ તો કાંઈ અર્થ નથી. બીજા પર નાખીએ દ્વારા 3 પ્રકારના શ્રોતા છે. એક સાંભળે આ કાનથી નીકળી જાય, બીજા સાંભળે કથાકાર, જે બધા કથાકાર વાતો કરે એ કરે. બે કાનથી સાંભળે પણ અહીંયાથી નીકળે. અને ત્રીજો પ્રકાર છે બે કાનથી સાંભળે અંદર ઉતારે. 3 પ્રકાર સમજ પડી, સમજ પાડવી જ પડશે. અને ત્રીજા પ્રકારના શ્રોતા આપણે થવું અંદર ઉતરે એવી રીતે. સત્સંગની ખરેખરી મજા એમાં જ આવે, દાસના દાસ થવું, મહિમા, બીજાનો મહિમા સમજો. મહારાજે કહ્યું છે બીજાનો મહિમા સમજી પોતાના દોષ જુએ તે દાસ. બીજાનો મહિમા જોઈ, બીજાનો મહિમા સમજી પોતાના દોષ જુએ તે દાસ. આપણે તો બીજાના દોષ એક જરાક હોય તો આટલું મોટું કરે, મેગ્નિફાઈંગ ગ્લાસ મૂકે, એનો આટલો દોષ હોય ને તો મેગ્નિફાઈંગ ગ્લાસમાં આટલું મોટું દેખાય. પછી દ્રાક્ષ તળબૂજ દેખાય, આવું થાય. તો પોતા ઉપર લે તો બીજા એમાં પોતા ઉપર જ વાત આવી જાય, પોતાને જો કરે આગળ વધે. સદાનંદભાઈ મહારાજ.

0: स्वामीनारायण भगवान की जय। गुणाधिकांत स्वामी कहू के ज्ञान सीखे ने सेवा करे ये वत्ता जाए छे। एकली सेवा करे ने एकलू ज्ञान सीखे ए वधे नहीं घटे नहीं, अने बेमाथी एक के ना करे घटी जाए। एटले बेनी जरूर छे, आ सेवा तमे कहिए અને જ્ઞાન। તો જ્ઞાન વાંચનથી, સત્સંગ પરીક્ષાથી, એમાં બધાથી થાય। અને જો હમણાં પ્રમુખ સાહેબ મહારાજે વાત કરી કે એમાં કંઈ 24 કલાક નથી જતા વાંચનમાં, અમે એટલો સમય તો કાઢી શકીએ। બીજા બધામાં ફેલ ફેલમાં તો ઘણો ટાઈમ જાય છે, પણ એનો વાંધો નહીં। અને આ વાંચન કરવામાં બધું મનમાં ફિટ થયું ના હોય એટલે એવું થાય, પણ જો આપણે મોક્ષ પ્રાપ્તિ કરવી છે અને બાપન રાજી કરવા છે તો આ જ્ઞાન શીખવું પણ, એમાં બધા બહુ કાચા છે। અત્યારે જો તમને આવીને કે કોઈ 5 મિનિટ વાત કરો પ્રમુખ સાહેબ મહારાજ ઉપર, ના કરે, સેવા બધી કરે, સેવા ધામધૂમથી બધી કરે, અને સારું છે, સેવા એ કરવાની છે, પણ તમને કોઈ પૂછે કંઈ તાર સંપ્રદાયનું શું કેમ ચાલે બધું, એમાં આપણે ફસકી જઈએ। અને બીજા બધા તો આપણે જઈએ, બીજા બધા જ્ઞાનમાં એના તૈયાર હોય, એટલે સેવાને આ વાંચન એ બહુ જરૂર નથી। વાંચન બહુ ટાઈમ લાગતો નથી, પણ મન આપણે દઈએ તો થાય, નહીં તો રહી જાય। અને આપણે મનમાં હોય કે મને નહીં ફાવે, નહીં ફાવે, નહીં તો ના જ ફાવે, આખી જિંદગી જતી રહે ના ફાવે। પણ જે ઓલા કહે છે કે એક વાર બે વાર ટ્રાય કરે ના ફાવે, 3 વાર ટ્રાય કરે ના ફાવે, 4થી વાર ટ્રાય કરે ના ફાવે, 5 વાર ના ફાવે, 6ઠી વાર ફાઈ જાય, પછી મંડવું પડે, અને પછી તો એવો રસ લાગે ને પછી। અને જ્ઞાનથી આપણી સ્થિરતા રહે, જ્ઞાન આ સેવા કરો છો પણ કોઈ ધક્કો લાગે ને નોકઆઉટ, તમને કોઈ ગધેડો કહે, સેવા કરતા ગમે એ સેવા કરતા તમને ગધેડો કહે, લે તારે તું કર, હવે જતા રહીએ। પણ વાંચન જ્ઞાન હોય તો એમાંથી, જો કે એમાંય દ્રઢ જ્ઞાન જોઈએ, પણ તો એ પાપા પગલી કરે એટલે એમાંથી જ્ઞાન થાય તો સ્થિરતા આવે। એટલે બેની જરૂર છે, આપણી સેવાની અને આ જ્ઞાન। અને અત્યારે તો વાંચનનું ચાલે છે, વાંચન એમાં બહુ કાચા છીએ આપણે, પરીક્ષા આપવામાં બહુ કાચા છે, સત્સંગ પરીક્ષા। હવે આમાં તમે મોટા મોટા વોલ્યુમ વાંચો છો, બધું કરે, અને આ તો એક 25-50 પાનાનું પરીક્ષા હોય, અને અમે ક્રમ બાય ક્રમ થોડું વધતું જાય, પણ તો એ તો કાંઈ ના કહેવાય, એક દિવસની સિટિંગમાં બધું વંચી જાય, બરાબર બરાબર મન લાગીને કરે તો આપણે 15 દિવસ તો બહુ થઈ ગયું, 15 દિવસ સારી રીતે વાંચન કરીએ અને પછી પરીક્ષા આપીએ, પણ મનમાં નથી કે આ સર્ટિફિકેટ કોઈ કામનું નથી આપણે બહાર જગતમાં, એટલે આપણે કંઈ કરતા નથી। પણ સત્સંગ મહારાજ સ્વામી રાજી થાય છે, બહુ મોટી વાત છે। બીજાનો રાજીપો લેવો અને મહારાજ સ્વામીનો રાજીપો લેવો એ કેટલું બધું અંતર છે, કેટલું બધું। પણ આપણે અર્થ દ્રષ્ટિ હોય તો બીજા બધા સર્ટિફિકેટ ભેગા કરીએ, 5-25, પણ આ સત્સંગ પરીક્ષાનું ના કરીએ, કેમ કે એની વેલ્યુ નથી, જગતમાં એની વેલ્યુ નથી. પણ મારા સ્વામી આગળ એની વેલ્યુ છે એટલે કરવું. અને કોઈ મોટી વાત નથી, એકવાર લગ્ન લાગે તો બધા કરે. જો આપણે તો સત્સંગ પરીક્ષા 80-80 વર્ષના, 90 વર્ષના આપતા હોય છે, એ બીજા લખાવે, એ બોલે લખે અને એ રીતે પરીક્ષા આપે. અને બધું જેને આપવી હોય, લગ્ન લાગી હોય, એ ગમે તે આપે. એટલે આપણે અને મહારાજ સ્વામી રાજી પહોંચે તો કેમ ના આપવો? બીજા બધામાં રાજીપો હોય, આપણે રાજીપો લઈએ તો પરીક્ષા આપીને રાજીપો લેવો એ કેમ ના કરે? જો અમે સાઉથ આફ્રિકા ગયા હતા, સાઉથ આફ્રિકા, તો ત્યાં પરીક્ષાનો હાર બનાવ્યો હતો, જે નાના નાના પરીક્ષાનો જે બુક્સ હોય નહીં એનો હાર બનાવ્યો હતો. અને હાર પહેરાવે, પહેલી વાર જિંદગીમાં આપણે પરીક્ષાનો હાર, નહીં તો પરીક્ષા નામ જ ના લે, પરીક્ષા ધ્રુજ. અને આ લોકો તો હાર, પરીક્ષાનો હાર બને, પુસ્તકો જે બધા લાઈનમાં લીધા અને એનો હાર બને, તે કેટલો મહિમા હોય તો હાર બનાવે, નહીં તો એમને હાર ના બને. એટલે જો આપણે એક ઉપાડ કરો તો થઈ જાય. વર્ષમાં ખાલી બહુ 15 દિવસ, મહિનો જાય, તો આગળ પરીક્ષા હોય એ પેલી હા એ પરીક્ષા હોય મોટી, તો એમાં જરા વાંચવું પડે, એમાં જરા ધ્યાન આપવું. પણ આ નીચે પરિચય સુધી કોચ સુધી તો તમારે એકદમ આપી દેવા પરીક્ષા સહેલીથી, પણ મનમાં હોય તો થઈ શકે. એટલે આપણે મનમાં ધારવું, મારા સ્વયં રાજી કરવા છે, બીજાને રાજી થાય કે ના થાય, મારા સાહેબ રાજી થશે, અને એ જ મોક્ષ આપવાના છે, એ જ કામ કરવાના છે. તો બીજા બધાને કોઈને પરવા, ચિંતા કર્યા વગર પરીક્ષા આપી આવે.
1: આવી અક્ષરધામથી યવનિમા ઐશ્વર્યમુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાલુને નિત્યનમો સર્વાવતારી હરી.

ભગવાન સ્વામિનારાયણના માળાના મણકાસ્તમાં 500 પરમહંસોની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીનું સ્થાન પહેલા મણકામાં આવી શકે. ગુણાદિતાનંદ સ્વામી માળાના મણકાના મેરસમાં અને મુક્તાનંદ સ્વામી છે મહારાજના પ્રથમ મણકાના સંત કહેવાય એવા ગુણિયલ સંત હતા. સૌરાષ્ટ્રની ભૂમિની વિશેષતાની વાત ગઈકાલે આપણે કેટલીક જાણી હતી. મહારાજે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વિચરણ કર્યું છે. રામાનંદ સ્વામીએ પણ જ્યાં આગળ સંતો કેવા બનાવવા એની પૂર્વ ભૂમિકા તૈયાર કરી છે એવી સૌરાષ્ટ્રની ભૂમિની અંદર અમરેલીની બાજુમાં અમરાપર નામનું નાનકડું ગામ ત્યાં આગળ મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો છે. મુક્તાનંદ સ્વામીનો જન્મ અમરાપર નામના નાનકડા ગામમાં થયો છે, પણ એના માતા પિતાનો જે ઇતિહાસ છે એ જાણવા જેવો છે. એવું કહેવાય છે કે એ વખતે સૌરાષ્ટ્રની અંદર મૂળદાસ કરીને એક બહુ જ મોટા સંત થઈ ગયા, જેની ખ્યાતિ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર હતી. એ મૂળદાસજી એકવાર અમરાપરથી વિચરણ કરતા કરતા દીવ બંદર ગામે જાય છે અને દીવ બંદર ગામે વહેલી સવારે 4 વાગે કુએ સ્નાન કરવા માટે જાય છે. તો ત્યાં આગળ એક બાઈ કુવાના કાંઠે ઊભેલી છે. ઊભી છે એટલું જ નહીં, પરંતુ પોતાનો જીવ ટૂંકાવવા માટે ત્યાં આગળ આવી છે, આપઘાત કરવા માટે કુવાને કાંઠે આવી છે. કુવામાંથી એક પાણીનો દેગડો ખેંચી અને એ દેગડાને એક દોરડું બાંધી અને ભરેલો પાણીનો દેગડો પોતાના ગળા સાથે બાંધી અને પાણી કૂવામાં પડવાની તૈયારી કરતા હતા. એ સમયે મૂળદાસ ત્યાં આગળ આવે છે. આવે છે એટલું જ નહીં, પરંતુ બાઈને ત્યાં આગળ જે રીતે ઊભેલા જુએ છે એ પ્રસંગ પામી જાય છે અને બાઈને કહે છે કે રે બાઈ, તું શા માટે આવું દુષ્કૃત્ય કરી રહી છું? બાઈએ પણ જાણ્યું કે હવે તો મારે મરવાનું જ છે, એટલે એને પોતાની જે આપવીતી, પોતાનો જે અંગત પ્રસંગ બનેલો હતો એ એમણે એક સંતની પાસે નિષ્કપટ ભાવે રજૂ કર્યો કે હું ત્યક્તા છું, વિધવા છું, સમાજની અંદર મારું કોઈ જ નથી, પણ એની સાથે સાથે મારાથી એક સમાજમાં ન કરી શકાય એવું પાપ થઈ ગયું છે અને એ પાપ મારા પેટની અંદર છે અને સમાજ જ્યારે એને જાણશે ત્યારે એ મને સ્વીકારશે નહીં, એટલા માટે મેં નક્કી કર્યું છે કે મારા દેહનો અંત લાવી દેવો, એટલા માટે હું આ કૂવે પડવા માટે આવી છું અને બસ તમારા સંતના મને દર્શન થઈ ગયા. સાંભળ્યું છે કે અંતકાળે ભગવાન કે સંતના દર્શન થાય તો એની સદગતિ થાય, આમ તો મારી અસદગતિ જ થવાની હતી, પણ આપ અહીંયા પધાર્યા છો અને આપની પાસે મેં નિષ્કપટ ભાવે મારો આ વિતક કથા પ્રસંગ રજૂ કર્યો, એનાથી પણ હું માનું છું કે મારા પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું, હવે હું મારા દેહનો અંત આણું છું. મૂળદાસ આખી આ વાત પરિસ્થિતિ પામી જાય છે કે વિધવા સ્ત્રીથી અઘટિત કર્મ થઈ ગયું છે અને એણે કહ્યું કે મારા પેટની અંદર પાપ છે અને એ જ શબ્દ સાંભળી અને મૂળદાસ કહે છે કે જા, તું સમાજની અંદર જાહેર કર કે પાપનો બાપ હું છું, તારા પેટની અંદર ભલે પાપ હોય. અને બાઈને હિંમત આવી, મૂળદાસે એને આપઘાત કરવા ન દીધો, પરંતુ તમાશાને તેડું ન હોય, પાણીની અંદર તેલનું ટીપું પડે ને ચારે તરફ જેમ પ્રસરી જાય એવી રીતે આ વિધવા બાઈની સાથે મૂળદાસ એક ત્યાગી સાધુએ આવી રીતે ખોટું કર્મ કર્યું છે એની વાત ચારે તરફ પ્રસરી ગઈ. જે સમાજ મૂળદાસને વંદન કરતો હતો એની નિંદા કરવા લાગ્યો અને જે ભક્તોએ એની કંઠી પહેરી તેના આશ્રિત હતા, એના આશ્રમમાં આવતા હતા, એમણે આશ્રમની અંદર આવવાનું બંધ કરી દીધું. એટલું જ નહીં, પણ જે મૂળદાસના ગળાની અંદર ફૂલની માળા પહેરાવતા હતા એણે ખાસડા એટલે કે બૂટ ચંપલના હાર બનાવીને એને પહેરાવ્યા અને મૂળદાસ ઉપર ન કરવાનું બધું જ કર્યું. મૂળદાસ એવા સંત હતા કે એ વખતે રજવાડી રાજ્યો હતા એમાં જામનગર જામ સાહેબ પણ મૂળદાસના શિષ્ય હતા અને એમને જેવી આ ખબર પડી એટલે એમણે પણ મૂળદાસની કંઠી તોડી નાખી. મૂળદાસ ફરીથી વિચરણ કરતા કરતા જામ સાહેબને ત્યાં જામનગર જાય છે.
પરંતુ અત્યાર સુધી તો જામ સાહેબના દરવાજા એમના માટે ખુલ્લા હતા, હવે તો એને કોણ બોલાવે. દરવાજાની બહાર, દરબારગઢની બહાર ઊભા રહે અને મૂળદાસ જામ સાહેબને ખબર આપે છે કે તમારા પૂર્વના ગુરુ રામ મૂળદાસ અહીંયા આવ્યા છે. પણ જામ સાહેબે તેને જાકારો આપી દીધો. પ્રસંગ એવો બને છે કે એ જ સમયે દરબારગઢની અંદર એક બિલાડી મરી ગઈ હોય છે અને મૂળદાસજી જામ સાહેબને ચેલેન્જ આપે છે કે તમે જે નવા ગુરુ કર્યા છે એના નામ, એને જે આપેલા મંત્રો, એની સાથે આ મરેલી બિલાડીને અંજલિ આપો, એથી જીવતી થાય, અને નહીંતર આપની જો ઈચ્છા આજ્ઞા હોય તો હું આ મરેલી બિલાડીને જીવતી કરું. ગામડાની અંદર એવી આજે લોકવાયકા છે કે જો કોઈ બિલાડી મારી નાખે ને તો એને સોનાની બિલાડી બનાવવી પડે અને નહીંતર એનું ધનોત્પનોત નીકળી જાય, એટલે બિલાડીને મારતા બધા બહુ ડરે. અહીંયા આગળ મૂળદાસને જ્યારે આવું કહેવરાયું ત્યારે તમાશા ખાતર મૂળ જામ સાહેબે એવું કહેવરાયું કે તમે બિલાડીને જીવતી કરો. અને પહેલાંથી તો થાય ન થાય વસ્તુ જુદી, પણ મૂળદાસને કહ્યું કે તમે બિલાડીને જીવતી કરો. અને મૂળદાસે ભગવાનના સ્મરણ સાથે પાણીની અંજલિ બિલાડી ઉપર છાંટી અને બિલાડી સજીવન થઈ, જીવતી થઈ. અને જામ સાહેબને લાગ્યું કે હજી આમાં કંઈક તથ્ય છે, આની અંદર જે કંઈ લોકવાયકા ચાલી છે એનો ઊંડો તપાસ કરવો જોઈએ. મૂળદાસને બોલાવે છે અને પૂછે છે કે તમે જે વંદિત હતા એ નિંદિત કેમ થયા? એટલે મૂળદાસે દીવ બંદરનો બનેલો પ્રસંગ કહ્યો કે એક બાઈ કૂવો બોરવા માટે આવી હતી અને વિધવા હતી ને એમણે કહ્યું કે મારા પેટની અંદર પાપ છે, એટલે કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે, અને એ બાઈને બચાવવા માટે મેં કહ્યું કે જા તું જાહેર કર કે પાપનો બાપ હું છું, કે મેં તારી સાથે ખરાબ કર્મ કરેલું છે, એવું જાહેર કરી દેજે. એક જીવ બચાવવા માટે આવું મારાથી થયેલું છે. જામ સાહેબે પાછી કંઠી પહેરી અને ધીરે ધીરે આ પ્રમાણે મૂળદાસની ખ્યાતિ વધવા લાગી. પણ સમાજે પૂર્વવત તો એને ન જ સ્વીકાર્યા. એ જે બાઈ જેના પેટની અંદર આ પાપ હતું એને મૂળદાસના આશ્રમમાં જ રહેવાનું હતું. સમય જતાં એ સ્ત્રી થકી એક બાળાનો જન્મ થયો, એનું નામ રાધા પાડવામાં આવ્યું. અને ઉંમર થતા રાધાનું આનંદરામ સાથે લગ્ન કરવામાં આવે છે. રાધા અને આનંદરામ થકી એક બાળકનો જન્મ થયો જેનું નામ મુકુંદ પાડવામાં આવ્યું. એ જ આપણા મુક્તાનંદ સ્વામી. 1814માં પોષ વદ સાતમના દિવસે મુક્તાનંદ સ્વામીનો જન્મ. ગઈકાલે આપણે સાંભળ્યો 1856 પોષ વદ છઠ દાદા ખાચરનો જન્મ અને પોષ વદ સાતમના આ મુક્તાનંદ સ્વામીનો જન્મ થાય છે. મુક્તાનંદ સ્વામીનો જન્મ એક ખ્યાતનામ આશ્રમની અંદર થાય છે. આશ્રમનું વાતાવરણ જ સેજે સેજે એવું હોય કે જ્યાં આગળ સત્સંગ અને સંસ્કારની ગંગોત્રી હંમેશા વહેતી હોય. મુકુંદદાસ નાના છે અને મૂળદાસના આશ્રમની અંદર હંમેશા રામાયણની ચોપાઈઓ ગવાતી હતી. એટલે મુકુંદદાસ નાના છે એ સમયથી જ એના કંઠમાં, એના કાને આ પ્રમાણે રામાયણની ચોપાઈઓ સાંભળવા મળેલી છે. અને કહે ને કે શબ્દની અસર હંમેશા રહે, જેવા શબ્દ સાંભળે એવો પોતે થાય. શબ્દની અંદર એક અદ્ભુત તાકાત રહેલી છે. એને પહેલેથી જ એવા સારા સત્સંગના શબ્દો સાંભળવા મળે છે.

આવા ઉચ્ચ કોટીના શબ્દો એને સાંભળો. જાનીએ જીવ જગત જબ જાગા, જીવ ક્યારે જાગૃત થયેલો કહેવાય, નારી નયન સર જેહીન લાગા. અને આવા બધા જે ઉચ્ચ કોટીના શબ્દો ચોપાઈઓ એ નાના હતા ત્યારે એને સાંભળવા મળી, અને સાંભળતા સાંભળતા એને કંઠસ્થ થઈ ગઈ છે અને એ શબ્દોએ એને ઊંડી અસર કરી. મૂળદાસજીએ પણ જદુરામ અને હાથીરામના બે વિદ્વાનો પાસે, એકની પાસેથી ધર્મગ્રંથોનો અભ્યાસ અને બીજાની પાસેથી સંસ્કૃત ગ્રંથોનો, એ વખતે પ્રાથમિક સંસ્કૃત એનો અભ્યાસ શરૂ કરાવ્યો. મુકુંદાસ એવા એક મુમુક્ષુ હતા કે જે કંઈ સાંભળે ને પ્રથમ દ્રષ્ટિએ પહેલી જ વાર એને કંઠસ્થ થઈ જાય, એને બીજી વાર પાઠ પઠન કરવું પડતું નહીં. જદુરામ અને હાથીરામ બંને તો મુકુંદાસની આ જ્ઞાન પીપાસા અને યાદશક્તિ જોઈને અત્યંત રાજી થઈ ગયા. એમને પણ એમને શીખવવાની વધારે ને વધારે ઇત્કંઠા હોશ જાગવા લાગી. કોઈ વિદ્યાર્થી કંઈ શીખવાડે ને તરત શીખી જાય ને તો શિક્ષકની એના ઉપર કૃપા દ્રષ્ટિ થાય, અને 5-15 વાર શીખવાડે ને શીખી ન શકે તો એને કે જવા દો ને. જદુરામ અને હાથીરામ મુકુંદાસ ઉપર બહુ જ પ્રભાવિત હતા, અને મુકુંદાસ પણ દિવસે દિવસે આ પ્રમાણે સંસારથી વિરક્ત અને સાધુ સંતો પ્રત્યે આસક્ત થવા લાગ્યા. માતા પિતાને પણ એનો શરૂઆતમાં તો ખૂબ આનંદ છે. નાનું બાળક જ્યારે ભગવાનનું ભજન કરતું હોય, પૂજા આરતી દંડવત દર્શન કરતું હોય તો એના માતા પિતા રાજી થાય કે વાહ મારું બાળક બહુ સારું છે. પરંતુ એ જે 50% કરતાં પણ વધારે એમાં સમય આપતું થાય, વધારે એની લગન લાગે ને ઉંમર થાય ને, એટલે પછી જે આનંદ હતો ને ઓસરવા લાગે, અને પછી એક ચિંતા પેસે કે રખે ને આ સાધુ સંત બની જાય તો. આને વિરક્ત બનાવો છે પણ સંપૂર્ણ જગતથી વિરક્ત નહીં. માતા પિતાની એવી ઈચ્છા ને. યોગીજી મહારાજની પાસે એક એ વખતના સમયની અંદર એક ભક્તોએ પોતાનો દીકરો બાપાની પાસે મોકલ્યો, અને એક બહુ ઘરે કંઈ કામનો નહોતો, કશું કરતો નહોતો, અને પછી બાપા સાથે આવ્યો ને બે ત્રણ મહિના રહ્યો ને એના બધા વિચારો બદલાઈ ગયા. અને પછી એને ઘરે જણાવ્યું કે મારી ઈચ્છા છે આ પ્રજા આપો તો હું સાધુ થઈ જાઉં, પાછો આવીને લઈ ગયા. આટલો બધો સુધારવાનો નહોતો એમ, એટલે વધારે પડતો આ તો સત્સંગમય બની ગયો એમ. આ પ્રમાણે આશ્રમનું દિવ્ય વાતાવરણ, સત્સંગની હંમેશા વાતો થતી હોય, એ વાતોથી મુકુંદદાસના અંતરની અંદર વૈરાગ્યની ભાવના જાગી. અને આનંદરામને જ્યારે આ ખબર પડે છે એટલે એને થયું કે આના લગ્ન કરાવી દઈએ, નહીં તો આ સાધુ થઈ જશે. એટલે મુકુંદદાસને આવી વાત કરી. મુકુંદદાસે કહ્યું કે મારે તો લગ્ન કરવા જ નથી. પરંતુ બહુ જ એમને જ્યારે વાત કરી ત્યારે તો હવે શું થાય, મુકુંદદાસે ના પાડી. રાધા અને આનંદરામે બાજુના એક ગામની અંદર આ પ્રમાણે મુકુંદદાસ માટે કન્યા જોઈ અને નક્કી કરી દીધું કે આમના વિવાહ એમની સાથે કરવાના છે. મુકુંદદાસ હવે લગભગ 11 વર્ષના થયેલા છે. એ ટાઈમે એના માતા પિતાએ એના લગ્ન કરવાની તૈયારી કરી છે. જદુરામ અને હાથીરામ એ બંને મૂળદાસના શિષ્યો હતા, અને અવારનવાર આજુબાજુના ગામડાઓમાં જઈને ચોરે ચોટે, જૂના જમાનામાં એવું જ હતું, ચોરે જ બધી કથાઓ થતી. એટલે જદુરામ ને હાથીરામ ન આવ્યા હોય, વહેલા મોડા આવે ને, ત્યારે મુકુંદદાસ ચોરા ઉપર બેસી અને જદુરામની જગ્યાએ એ પોતે કથા કરવા લાગે. અને એ જ્યારે કથા કરતા ને ત્યારે આ બંને શાસ્ત્રીઓ કરતા પણ વધારે માણસ આવતું. અને ગુણાદિતાનંદ સ્વામી એમને વાતોમાં લખ્યું કે મુક્તાનંદ સ્વામી જ્યારે કથા કરતા હોય ને ત્યારે ગંગાના પ્રવાહ જેવી એમની વાણી, અને હજારો માણસને સમાસ થાય એ પુત્રના લક્ષણ પારણામાંથી મુકુંદદાસ નાના હતા ને ત્યારથી જ એમની વાણીમાં આવું ઓજસ તેજ હતું. એટલે ગામને ચોરે ચોટે જઈ અને મુકુંદદાસ આવી રીતે ચોપાઈઓ લલકારે, ખાલી એનું નિરૂપણ ન કરે ને ચોપાઈ ગાય ને તો પણ લોકોને સાંભળવી ગમે, અને એમ થાય કે બસ હવે આ બંને શાસ્ત્રીઓ ન આવે ને મુકુંદદાસ જ જો કથા કરે ને તો સારું. અને એક સમય એવો આવવા લાગ્યો કે આખું ગામ મુકુંદદાસની કથામાં આવીને ઊભું રહે. આ બાજુ મુકુંદદાસના માતા પિતાએ એના લગ્ન કરવાનું નક્કી કર્યું, એને ખબર પડી. એટલે મુકુંદદાસ પહેલેથી જ કવિત્વ શક્તિવાળા તો હશે જ, કારણ કે મુકુંદદાસ નામના એણે ઘણા બધા પદો બનાવ્યા છે. મુક્તાનંદ કાવ્ય જેવી રીતે નિષ્કુળાનંદ કાવ્ય છે ને, એવું જ મુક્તાનંદ કાવ્ય છે. અને મુક્તાનંદ કાવ્યની અંદર પણ નાના નાના ઘણા બધા ગ્રંથો, મારા ખ્યાલ પણ 18 જેટલા ગ્રંથો એમાં પણ આવા નાના નાના સમાયેલા છે, જેની અંદર એક મુકુંદ બાવની આવે છે, જેની કેટલીક
સાખીઓ ચોપાઈઓ ગુણાદિત્યાનંદ સ્વામીની વાતોમાં આપણને જોવા સાંભળવા મળે છે. તો મુકુંદાસ પહેલેથી જ કવિત્વ શક્તિ ધરાવતા હશે. એમણે ગામને ચોરે આ પ્રમાણે એકવાર જબ્બર એ જ ગામમાં અમરાપુરની અંદર મોટી સભા ભરાઈને બેઠી છે અને સભાની અંદર એમણે ઉપદેશ આપવાની શરૂઆત કરી. જાના

રીતે પોતે એના જીવાત્માને ઉપદેશ આપે છે અને સમાજને પણ ઉપદેશ આપે છે, એક દિવસ ઘર છોડીને જવું છે. આ રીતે એના માતા પિતાને ખબર પડે છે એટલે બાળ લગ્ન એના કરી દે છે. તે છતાં પણ મુકુંદાસ તો જ્યારથી એના લગ્ન થયા ને ત્યારથી વધારે ઉદાસ થવા લાગ્યા અને ભગવાનની અંદર વધારે ને વધારે આ પ્રમાણે આસક્ત થવા લાગ્યા. અને એમણે તો મનમાં નક્કી જ કરી લીધું હવે તો મારે આ પ્રમાણે ઘરનો ત્યાગ જ કરવો છે. આવી રીતે જ્યારે એમનું વાતાવરણ એની વિચારો બદલાયા એટલે એને માતા પિતાને થયું કે નક્કી આ ઘર છોડીને ચાલ્યા જશે. પરંતુ માતા પિતા એમ તો રજા આપે એવું લાગતું નહોતું. અને આ રીતે મૂળદાસને પણ એના પ્રત્યે ખૂબ મમત્વ હતું એટલે પછી હવે મુકુંદાસે શું કરવું. એટલે મુકુંદાસે નાના હતા ત્યારથી જ થોડુંક ગાંડ પણ શરૂ કર્યું. ગુણાદિત્યાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે ગાંડો હોય, ગાંડો થાય તે પ્રભુ ભજે, હોય તે નહીં પણ થાય તે. મુક્તાનંદ સ્વામી તો ડાયા છે પણ જાણી જોઈને ભગવાન ભજવા માટે આ પ્રમાણે એ ગાંડા થયા છે. એટલે માટે એમણે પછી નાનું એવો ગાંડ પણ આદર્યું એટલે ગામની અંદર બધાને થયું કે આ રામગાંડિયા જેવું લાગે છે, આનું કંઈ ઠેકાણું નથી. પરંતુ એમનું જે વર્તન હતું એની જે ભગવાન પ્રત્યેની આસક્તિ હતી ને એ ગામના જે ગરાસિયા હતા ગામધણી એણે જાણ્યું કે આ છોકરો ગાંડો નથી, આમાં કંઈક જરૂર દૈવત લાગે છે. એકવાર એમને એકાંતમાં બેસીને પૂછે છે કે છોકરા તું શા માટે આવું કરે છે. અને યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા ને કે તને કહી ગયો એ જ મને કહી ગયો. એક રાજકુમાર હતા અને ઘોડો લઈને ચાલ્યા જતા હતા, સીમમાંથી પસાર થતા ડોશીમાના માથા ઉપર ખડનો ભારો હતો. માજીને થયું કે રાજકુમાર ગામ ભણી જાય છે, મારા માથા ઉપર એટલું વજન છે તો લે એને કહું કે ખોડી ઉપર ભારો મૂકી દે ને ગામને ભાગોળે ઉતારી દે, હું ત્યાંથી લઈ લઈશ. યુવાન અવસ્થા ઘોડા ઉપર બેઠો, રાજવી સત્તા સંપત્તિ એટલે એને ના પાડી નહીં. ડોશીમાં એને થયું કંઈ નહીં ચાલ ને, હવે દરરોજ ક્યાં મારે કોઈ આવો સાથ મળે છે, ચાલીને પહોંચી જશે. પાંચ ડગલા આગળ ચાલ્યો ને કુમારની વૃત્તિ બદલાઈ. એને થયું કે આવું કૂણું સરસ મજાનું ઘાસ છે અને ઘોડીને ખવરાવે જેવું છે, મેં ખોટી ના પાડી. એને ઘોડીને અબાઉટ ટર્ન કરી માજી પાસે આવીને કે માં લાવ હું ઘાસ લઈ જાઉં અને ગામની ભાગોળે ઉતારી દઈશ. માં કે જા જે તને કહી ગયો ને એ જ મને કહી ગયો, સારું થયું મેં તને ન આપ્યું, નહીતર ત્યાં ઘોડીને ખવરાવી દીધું હોત તો. એટલે જેવી રીતે આપણા વિચારો હોય ને એવા સામા વિચારો હોય, તો મુકુંદાસના જે વિચાર હતા ને ગામ ઘર ધણી અગરાશ્યએ મુકુંદાસને પૂછ્યું. મુકુંદાસને ખબર પડી કે આ મારી પરીક્ષાની પણ રક્ષા કરવા માટે પૂછે છે, એટલે એણે પોતાની વાત કરી કે મારે ભગવાન ભજવા છે પરંતુ મારા માતા પિતાએ મને બંધન બેડીમાં નાખ્યો છે અને મારે નીકળી જવું છે તો શું કરવું. એટલે પછી એમણે કહ્યું કે તમારા માતા પિતાને હું સમજાવીશ અને રજા અપાવીશ. લગ્ન કર્યા હોવા છતાં પણ મુકુંદાસ આ પ્રમાણે ઘરાસિયાની મદદથી એના માતા પિતા થકી આ પ્રમાણે રજા મેળવે છે અને પછી ત્યાંથી નીકળે છે. આપણે સૌ જાણીએ છીએ કે મુકુંદાસની ઈચ્છા હતી કે મારે અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળી અને ભગવાન ભજવા છે, એટલા માટે ઘરેથી તો નીકળે છે પણ જવું ક્યાં. તો એ વખતે ત્યાંથી નીકળી અને તેઓ શ્રી સૌથી પહેલાં ધાંગધ્રાની અંદર દ્વારકાદાસની પાસે જાય છે. દ્વારકાદાસનું વર્ણન હરિલીલામૃતમાં કરેલું છે કે દ્વારકાદાસ એ વખતના ખ્યાતનામ સંત હતા અને ખાસ તો બ્રહ્મચર્ય પાળવા માટે એની ખ્યાતિ હતી કે આ રીતે અષ્ટ પ્રકારે એ રીતે બ્રહ્મચર્ય પાળી અને પોતે સાધુ જીવન જીવી રહ્યા છે. હરિલીલામૃતની અંદર લખ્યું છે કે

પોતે બ્રહ્મચર્ય વ્રત પાળે છે એની સમાજને પ્રતીતિ થાય એને માટે સાધુ સંતો કપડાની કૌપીન પહેરે, આ તો પિત્તળની કૌપીન પહેરે, અને પેલા લોક કૌપીન પહેરે, પાછું એનું તાળું મારે અને ચાવી એના શિષ્યોને આપે, એટલે કે મારાથી કોઈ દિવસ ક્યારેય દુષ્કર્મ ખોટું કર્મ થાય નહીં, આવી એની ખ્યાતિ હતી એ વખતે સમાજની અંદર સાધુઓ હતા. અત્યારે ને ત્યારે સાધુ અને અસાધુ બે પ્રકારના, જે અસાધુ હોય એ બ્રહ્માનંદ સ્વામીએ જે સાધુના અને અસાધુના લક્ષણોના છંદો બનાવ્યા છે એમાં વર્ણન કર્યું છે એવા હતા. અને ખરેખર જે સાધુ હતા તો સમાજની અંદર સાધનામાં એની ક્યાં ક્ષતિ થઈ છે એ પોતે સમજતા અને સાચા મુમુક્ષુઓને એનું માર્ગદર્શન પણ આપતા હતા. આ ધાંગધ્રાના જે દ્વારકાદાસની પાસે મુકુંદાસે પોતાનો પ્રસ્તાવ મૂક્યો કે મારે તો અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળી અને ભગવાન ભજવા છે, તો મારે શું કરવું જોઈએ, સાધનાનો પથ મને બતાવો. દ્વારકાદાસ કહે છે કે સ્વામી, મારું નામ ભલે સૌરાષ્ટ્ર પંથકની અંદર પ્રચલિત હોય પણ મારા કરતાં મોટા સમર્થ અને સાચા સંત તો આ પ્રમાણે વાંકાનેરના કલ્યાણદાસ છે. તો તમારે જો ખરેખર બ્રહ્મચર્ય વ્રત પાળવું હોય તો તમે કલ્યાણદાસની પાસે જાઓ અને મુકુંદદાસ દ્વારકાદાસના આશીર્વાદ લઈ અને વાંકાનેરની અંદર કલ્યાણદાસને મળે છે. કલ્યાણદાસની આવી પાસે આવીને એ જ પ્રસ્તાવ મૂકે છે કે મારે બ્રહ્મચર્ય વ્રત પાળવું છે તો મારે શું કરવું જોઈએ, મને આપનો શિષ્ય સ્વીકારો અને એ અંગેને જે કંઈ માર્ગદર્શન હોય એ મને આપો. દ્વારકાદાસ કલ્યાણદાસ પણ ખરેખર કલ્યાણ કરે એવા સંત હતા, એની ખ્યાતિ સાચી હતી. પરંતુ એણે કહ્યું કે રે પંખી, તું પણ તૂટેલી દાળ ઉપર બેસવા આવે છે, એટલે કે મારાથી પણ આ નિયમ પવિત્રપણે પૂર્ણપણે પળાયા નથી. એમને પોતાની એક વિતક કથા કહી કે આજે મારી ઉંમર 80 વર્ષની છે અને ધોળી દાઢી જોઈ અને સૌ મને વંદે છે, પણ જે રીતે તમે વાત કરી એવી રીતે બ્રહ્મચર્ય વ્રત મારાથી પણ પળાયું નથી. અને પછી એમણે કહ્યું કે જ્યારે હું દ્વારકાની યાત્રા કરવા માટે નીકળ્યો અને એ વખતે આ પ્રમાણે ઉજ્જૈનને પાદર એક સ્ત્રીને મેં રસ્તો પૂછ્યો અને એણે મને જે લટકું કરીને બતાવ્યું ને એ લટકું હજી મારાથી વિસરતું નથી, એટલે તમે જે રીતે વાત કરો છો એ મને શંકા છે. કળજ

મારી દાળ પણ તૂટેલી છે અને એ સ્ત્રીનું લટકું હજી હું ભૂલી શકતો નથી. માટે મને લાગે છે કે કળિયુગની અંદર કામ જીતવો એ અશક્ય છે, અઘરો છે, એટલે મારી પાસે તો એવી શક્તિ નથી. અને એ વખતના સૌરાષ્ટ્રના ખ્યાતનામ આ બે સંતો પાસેથી પણ જ્યારે આવી વાત સાંભળી એટલે મુકુંદાસને થયું કે હવે તો જીવન જીવવું વ્યર્થ છે, જો આ દેહે કરીને આ કાર્ય શક્ય જ ન હોય તો મારે આ જીવન ટૂંકાવી નાખવું છે. એક વૃક્ષના ઉપર ચડી અને ત્યાંથી તેઓ પણ આત્મહત્યા કરવા માટે તૈયારી કરે છે. ઝાડની ઉપરની ટોચ ઉપર ચડે છે અને આકાશવાણી થાય છે. આકાશવાણીની અંદર એવા શબ્દો સંભળાય છે કે તું સરદાર જા, ત્યાં તને કોઈ સંત મળશે. બે ત્રણ વાર આવા શબ્દો સાંભળાય છે અને મુકુંદાસ વિચારે છે કે જરૂર મારો માર્ગ સાચો છે, મારો વિચાર સાચો છે, તો ભગવાન મને મદદ કરશે. ચાલ હું આત્મહત્યા ન કરતા એકવાર સરદારની વાટ પકડું. અને વાંકાનેરથી સરદાર આવે છે. સરદારની અંદર તુલસીદાસ નામના એક સંત હતા, જેવા મૂળદાસ હતા ને એવા જ તુલસીદાસ. તુલસીદાસનો આશ્રમ સત્સંગથી હર્યો ભર્યો રહે અને વહેલી સવારથી ત્યાં પણ રામાયણની આ કથા થાય અને મુકુંદાસ જ્યાં ત્યાં ગયા અને સજાતી સજાતી પણ એને સહેજે સહેજે હેત પ્રીત થાય. આશ્રમનું વાતાવરણ, તુલસીદાસની મહંતાય, એમની બાહ્ય જે પ્રતિભા પર્સનાલિટી, આ બધું જોઈ અને મુકુંદાસ થાય છે કે અહીંયા મારો સંકલ્પ જરૂર સિદ્ધ થશે. અને મુકુંદાસ પણ તુલસીદાસના આશ્રમની અંદર ફક્ત એક સપ્તાહ અઠવાડિયું પાસ કરે છે ને અને તુલસીદાસ પામી જાય છે કે સાચો મુમુક્ષુ આ મારો શિષ્ય આવ્યો છે, જેની હું વર્ષોથી રાહ જોતો હતો. ભગવાને જ મારા પર કૃપા કરી અને મારો વારસદાર ઉત્તરાધિકારી મને મોકલી આપ્યો છે. મુકુંદાસ રૂપ અને ગુણે કરીને યુક્ત હતા. જેવું એનું રૂપ હતું ને એવા જ એમાં ગુણ હતા. વ્યવહાર દક્ષતા, કળા કૌશલ્ય, બધું જ મુકુંદાસની અંદર ભગવાનની અખૂટ કૃપા એમનામાં હતી. કે મુકુંદાસના જીવનની અંદર એવું બધું ભગવાને ભર્યું હતું કે કોઈ પણ વ્યક્તિ એમને જુએ તરત જ એમને થાય આ મારી સાથે ને સામે રહેતો સારું. તુલસીદાસ એમના ઉપર વારી ગયા અને ફક્ત એક અઠવાડિયાની અંદર જ એમને પોતાના ભંડારની, વ્યવહારની બધી કૂચી અને જવાબદારી એમને આપી. મુકુંદાસ બહુ જ વ્યવહારિક રીતે, વ્યવસ્થિત રીતે એના ભંડારની બધી વ્યવસ્થા કરે છે, બધાની આગતા સ્વાગતા કરે છે અને વહેલી સવારે કથા કરે. અને કથાની અંદર હરિભક્તો જે આવતા ને એના કરતાં સંખ્યા બમણી ત્રમણી ત્રણ ગણી થવા લાગી. પછી તો એક ચિરસ્તો જ બની ગયો કે વહેલી સવારે મુકુંદાસ કથા કરતા હોય અને આખો ગામ લોકો, આખો સભામંડપ, એનો સભામંડપ તો એ વખતે ખુલ્લો આશ્રમ હતો, ઝાડ નીચે સભાઓ થતી, પણ બધા આવીને બેસવા લાગે. મુકુંદાસના મનની અંદર વિચાર આવ્યો કે બહુ સમર્થ ગુરુ મળી ગયા છે અને મને આ પ્રમાણે મારી જે ઈચ્છા છે એ અહીં આગળ પૂર્ણ થશે. એવામાં એક પ્રસંગ બને છે કે સરદાર ગામની અંદર એક દિવસ સદગુરુ રામાનંદ સ્વામીનું આગમન થાય છે અને રામાનંદ સ્વામી ત્યાં આગળ આવ્યા અને જે સમયે મુકુંદાસની કથાનો ટાઈમ હતો એ જ સમયે રામાનંદ સ્વામીની પણ કથા અંગે જાહેરાત થયેલી. આ મુકુંદાસ સમય પ્રમાણે કથા વાંચવા માટે ત્યાં આગળ આવીને ઉભા રહે છે, પણ બે પાંચ અંગત માણસો, વ્યવસ્થાપકો હોય એ સિવાય એક પણ વ્યક્તિ ત્યાં આગળ આવ્યા નથી. મુકુંદાસે પૂછ્યું કે આજે કેમ કોઈ આવ્યું નથી? ત્યારે કહ્યું કે સમર્થ સંત સદગુરુ રામાનંદ સ્વામીનું આજે આગમન થયું છે અને તેઓ શ્રી અહીંયા મંદિરમાં પધાર્યા છે એટલે કોઈ આવ્યું નથી. જેવો મુકુંદાસની કથાનો સમય પૂરો થયો અને ઝટપટ બધું પૂરું કરી અને રામાનંદ સ્વામી જ્યાં આગળ કથા કરતા ત્યાં આગળ ત્યાં પહોંચી ગયા અને જોયું તો બધા એકાગ્ર ચિત્તે રામાનંદ સ્વામીની કથા સાંભળી રહ્યા છે. મુકુંદાસે પણ કથા સાંભળી. રામાનંદ સ્વામીના શબ્દોની એમને અસર થઈ. એમને લાગ્યું કે અહીંયા કંઈક પ્રભુ પ્રાપ્તિ થઈ હોય એવું કંઈક અનુભવાય છે. એટલે કથા પૂરી થઈ પછી મુકુંદાસ રામાનંદ સ્વામીને મળવા માટે ગયા. મળ્યા, આશીર્વાદ આપ્યા, પણ મુકુંદાસની જે ઈચ્છા હતી એ માટે તો રામાનંદ સ્વામીએ ના પાડી કે ભાઈ અમારાથી તો એ થઈ ના શકે. મુકુંદાસે પ્રથમ દર્શને જ કહ્યું કે મને તમારો શિષ્ય બનાવો અને મારી ઈચ્છા છે કે હું આપની પાસે આ પ્રમાણે રહું. ત્યારે
રામાનંદ સ્વામી કહે છે કે તમે તો મોટા મંદિરના મહંતના શિષ્ય કહેવાઓ, અને જો તમને અમે રાખીએ ને તો ગામની અંદર બે પક્ષ પડી જાય અને એ સારું નહીં. મુકુંદાસે કહ્યું તમારે શું કરવું જોઈએ? તો કે તમે જો મહંતજી રાજી થઈને રજા ચિઠ્ઠી લખી આપે તો પછી અમે તમને સ્વીકારીએ. હરિલીલામૃતની અંદર મુક્તાનંદ સ્વામીનું આખું આખ્યાન આવે છે, એની વધારે ડિટેલ છે. તો એ પ્રમાણે મુકુંદાસ તો આશ્રમમાં જઈ અને પછી એમણે જે બાળપણની અંદર એક કિમિયો અજમાવેલો અને જેમાં એને સફળતા મળેલી એ જ વાત અહીંયા ગોવિંદ ખાતર ગાંડા થયા. ગોળી ફોડી રે મારી ગોળી ફોડી, જુઓ જશોદા મૈયા ગોળી ફોડી, ખીલેથી વાછરૂ મેલ્યા છોડી. એવી રીતે મુકુંદાસે પણ ભગવાન કૃષ્ણની રીત હતી એ જ ગાંડપણિયા એણે અપનાવ્યું. અને આ પ્રમાણે જેને કંઈ પાશેર આપવાનું અને પાંચ શેર આપે, ખાલી એક મીંડું વધારી દે. અને એમ કરતાં કરતાં થોડા સમયની અંદર તો આ પ્રમાણે કોઠાર છે ને ખાલી થયા. તુલસીદાસને ખબર પડી એટલે જરા એમને ટડકાવ્યા વઢ્યા, અને એ વખતે એમને જવાબમાં આપ્યું થાશે કોઠાર નરવા તો જાશું તીર્થ કરવા, કોઠાર ખાલી થશે તો પછી તીર્થ કરવા ચાલ્યા જશું. એમાં શું કે હું તો સતગાંડિયો છું, છ મહિના સુદ વર્તે અને છ મહિના વધ, સુદ પક્ષની અંદર સારા કર્મ થાય અને વધ પક્ષની અંદર તો બધું આવું. તુલસીદાસને આ એક જ પ્રસંગથી ભગવાનની કૃપા ગણો કે એને સમજી ગયું કે આ ખરેખર જેટલો ગુણિયલ છે ને પણ આવો હશે એટલે જ કોઈ નહીં રાખતું હોય, નહીતર આવા શિષ્યનો કોઈ ત્યાગ કરે નહીં. છ મહિનામાં તો હજી આ શરૂઆત પ્રારંભ છે ને, આવું જો થયું તો જેમ જેમ પાંચમો ને છઠ્ઠો મહિનો આવશે ત્યારે તો આખો આશ્રમ કોકને આપી દેશે. એટલે પછી એને કહ્યું ભાઈ જા તું જા, તો કે હું એમ ન જાઉં, હું તો જ્યાં જ્યાંથી નીકળ્યો ને ત્યાં એની રજા ચિઠ્ઠી લઈને નીકળ્યો છું, હું આને રજા આપું છું, તું કહેતો હતો એકની બે ચિઠ્ઠી લખી આપું જા. અને તુલસીદાસજી એને લખી આપ્યું. અને પછી આ પ્રમાણે મુકુંદદાસ રામાનંદ સ્વામીને મળવા માટે જાય. રામાનંદ સ્વામી તો પ્રાસંગિક ત્યાં આવ્યા હતા, હવે ત્યાંથી નીકળીને બંધિયા ગયેલા છે. ત્યાં આગળ ગયા અને મુકુંદાસે પ્રણામ કરીને રામાનંદ સ્વામીને રજા ચિઠ્ઠી આપી કે તુલસીદાસની રજા ચિઠ્ઠી લઈને આવ્યો છું, હવે તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકારો. મુક્તાનંદ સ્વામીને આપણે મુમુક્ષુ કહીએ છીએ. આ આખ્યાને વધારે ડિટેલમાં મુમુક્ષુતાની વાત કરીએ તો ઘણી લાંબી કરી શકાય. અહીંયા આગળ રામાનંદ સ્વામી હવે એની પરીક્ષા કરે છે. રામાનંદ સ્વામી એમને કહે છે કે જો ખરેખર તમારે અમારા શિષ્ય બનવું હોય તો તમારી યોગ્યતાની અમે પરીક્ષા કરીએ છીએ, તમારી યોગ્યતા થાય પછી અમે તમને સંત તરીકે દીક્ષા આપશું. મુકુંદાસ કહે છે શું આજ્ઞા છે તમારી? અને રામાનંદ સ્વામી આજ્ઞા કરે છે મારી

તમે મુકુંદાસ તો એક આશ્રમની અંદર જન્મેલા છે અને એમણે ક્યારેય ખેતી કરેલી જ નથી. બંધિયાના જે મૂળદાસ હતા, મૂળુભા દરબાર હતા ને, એમને ત્યાં તમે ખેતી કરો તો પછી અમે તમારું જાણીએ કે વૈરાગ્ય સાચો છે, અને પછી અમે તમને અમારે અમને લાગે ત્યારે અમે દીક્ષા આપીશું. મુકુંદાસ રામાનંદ સ્વામીની આજ્ઞાથી ખેડૂતનો વેશ ધારણ કરી અને મૂળુ ખાચરને ત્યાં આ પ્રમાણે ખેતીનું કર્મ કરે છે. એક મહિનો, બે મહિના, ચાર મહિના, છ મહિના, વર્ષ, બે વર્ષ, બાર બાર વર્ષ સુધી મુકુંદાસ મૂળુ ખાચરનું આ પ્રમાણે ખેતી કર્મ કરે છે. અને બાર વર્ષ પછી વેદની અંદર કહ્યું, બાર વર્ષ એક ઘન પાઠ થાય, વેદનો એક પાઠ થઈ રહે તો બાર વર્ષનું બહુ મહત્વ. બાર વર્ષ સુધી આવી સતત સાધના કરીને ત્યારે રામાનંદ સ્વામીને એમના પર દ્રષ્ટિ પડી અને પછી રામાનંદ સ્વામીએ આ પ્રમાણે એને દીક્ષા આપી અને મુકુંદાસમાંથી મુક્તાનંદ બનાવ્યા. એ મુક્તાનંદ પછી રામાનંદ સ્વામીના પ્રથમ પંક્તિના સંત થયા. રામાનંદ સ્વામીના આશ્રમની અંદર સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન જ્યારે લોજના આશ્રમની અંદર આવે છે ત્યારે 60 સાધુઓ હતા. રામદાસ, રામાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, આવા 60 સાધુઓને દીક્ષા આપેલી. પરંતુ એ 60 સાધુઓની અંદર મુખ્ય શિષ્ય તરીકે આ મુક્તાનંદ સ્વામી હતા. 7 વર્ષ 1 માસ ને 11 દિવસનું વનવિચરણ કરીને લોજની વાપ ઉપર નીલકંઠ પ્રભુ પધારે છે. સુખાનંદ સ્વામી ત્યાં આગળ જાય છે, પ્રણામ કરી અને વાત કરે છે કે અમારા આશ્રમને પાવન કરો, આપ જો અમારા આશ્રમમાં નહીં આવો તો અમે બધા સંતો આપના દર્શન કરવા માટે આવીશું. સુખાનંદ સ્વામીની વિવેકપૂર્ણ વાણી, સાધુતાની રીત જોદી જણાય, સાધુતા તો આંખથી ઓળખાય. નીલકંઠ પ્રભુએ પણ 7 વર્ષ વનવિચરણ દરમિયાનમાં મઠ મંદિરોમાં સાધુ સંતોને જે 5 પ્રશ્નો પૂછેલા, જીવેશ્વર માયા બ્રહ્મ જે હ પરબ્રહ્મ રૂપ કહો તે હ, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 જે અનાદિ તત્વ છે એનું તમે વાત કરો તો તમારા આશ્રમમાં આવું. સુખાનંદ સ્વામીએ કહ્યું કે આશ્રમના મુખ્ય સંત મુક્તાનંદ સ્વામીને આ પ્રશ્ન પૂછશો અને મુક્તાનંદ સ્વામી જરૂર આના જવાબ આપશે. મારા જે આશ્રમના નીલકંઠ પ્રભુએ પ્રવેશ કર્યો અને મુક્તાનંદ સ્વામીએ એનું સ્વાગત કર્યું અને પહેલા જ આ પ્રશ્ન પૂછ્યા, જીવ ઈશ્વર માયા બ્રહ્મ જે હે પરબ્રહ્મ રૂપ કહો તે હ. આવી રીતે નીલકંઠ પ્રભુના મુખથી આ 5 અનાદિ તત્વની વાત સાંભળી મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામીને મનોમન વંદન કરે છે અને ગુરુનો આવિર્ભાવ કરી નીલકંઠ પ્રભુની સામે આ પ્રમાણે 5 પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપે છે. અને 7 વર્ષમાં પૂછાયેલા આ પ્રશ્નનો પહેલી વાર નીલકંઠ પ્રભુને સંતોષનો ઓડકાર આવે છે અને નીલકંઠ પ્રભુના મુખે મુક્તાનંદ સ્વામી સાંભળે છે. આ

ધાર. આ મેં પ્રશ્નો જીયર સ્વામી જેવા મહાન વિદ્વાનોને પણ પૂછેલા છે, પરંતુ કોઈની ચાંચ એમાં ખૂંચી નથી, કોઈ એ પ્રશ્નના જવાબ આપી શક્યા નથી. આપે સંતોષકારક અને સાચા ઉત્તર આપ્યા છે, માટે તમે પણ મોટા સંત છો. એ વખતે મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામીની વાત કરે છે, એમના મહિમાની વાત કરે છે, રામાનંદ સ્વામી કોણ છે એ બધી વાત કરે છે. નીલકંઠ પ્રભુની લોજની લીલાઓ છે એ પણ બહુ જ વિસ્તારવાળી છે, અને ઘણા બધા સમય ઘણા બધા પ્રસંગો આપણે એમાં કહી શકીએ. આપણે મુક્તાનંદ સ્વામીના જ ગુણ ગાવાના છે, એટલે એ લીલાનો સ્પર્શ ન કરીએ. પણ રામાનંદ નીલકંઠ પ્રભુ રામાનંદ સ્વામીને એકવાર એવું કહે છે કે તમે અમને રામાનંદ સ્વામીના દર્શન કરાવો. મુકુંદાસ મુક્તાનંદ સ્વામી સમજી જાય છે કે જો રામાનંદ સ્વામી અત્યારે કચ્છ ભુજની અંદર છે, અને ત્યાં જો અમને મોકલીશું રખે રે જતા રે. રામાનંદ સ્વામીના આ 60 શિષ્યો સંતો અને પર્વતભાઈ આલસી ઘાંચી મયારામ ભટ્ટ આજે વરિષ્ઠ એ વખતના સૌરઠના હરિભક્તો, અત્યારે જેવી રીતે ગોષ્ઠી થાય છે ને એવી રીતે એ લોકો પણ સાથે કથા પછી મનન ગોષ્ઠી કરતા હશે. એ લોકોએ બધાએ નક્કી કરેલું કે સદગુરુ રામાનંદ સ્વામી સિવાય કોઈ હથેળીની અંદર જો ભગવાનના દર્શન કરાવે કે બતાવે ને, તો પણ રામાનંદ સ્વામી સિવાય કોઈના વિશે આપણું મસ્તક નમવું જોઈએ નહીં. આવી દ્રઢતાવાળા હતા. મુક્તાનંદ સ્વામીએ પ્રથમ દર્શન જ્યારે નીલકંઠ પ્રભુના કહ્યા ને, ત્યારે જ કોણ જાણે કેમ શાકુંતલાએ કહ્યું ને દુષ્યંતને જોઈને, એટલે હા શકુંતલાએ દુષ્યંતને જોઈને કે મારું મન આ પુરુષમાં કેમ ખેંચાય છે, હું તો એક ઋષિક કન્યા કહેવાઉં અને મારું કોઈ જગ્યાએ મારો આવો વિચાર સુદ્ધા નથી, છતાં મારું મન કેમ આમાં ખેંચાય છે. અને પ્રથમ દર્શને શકુંતલા દુષ્યંતને મનથી વરી ચૂકે છે. એવી રીતે મુકુંદાનંદ સ્વામી પણ નીલકંઠ પ્રભુના પ્રથમ દર્શને જ એને થાય છે કે નક્કી આ એ જ પુરુષ છે જે રામાનંદ સ્વામી કહેતા કે હું તો ડુગડુગી વગાડવા વાળો છું, ખરો ખેલનો ભજવનાર આવશે. પણ આવી જેણે દ્રઢતા કરી હોય કે રામાનંદ સ્વામી સિવાય કોઈને હથેળીમાં ભગવાન બતાવે તો એ માનવા નહીં, એવી જાહેરાત કેવી રીતે કરી શકાય. પણ એ નીલકંઠ પ્રભુને આશ્રમમાં રોકવા માટે સોસો વાના કરે છે અને સમજાવે છે. ખારા

તમે તમારા સંકલ્પો બધું મૂકી દો, રામાનંદ સ્વામીના દર્શન તો થઈ શકે એવું નથી. અને બહુ જ ટૂંકા સમયની અંદર રામાનંદ સ્વામી અહીંયા આવશે. પછી તો આપણે સૌ જાણીએ છીએ કે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીને એક પત્ર લખે છે, અને નીલકંઠ પ્રભુ પણ એક પત્ર લખે છે. ભક્ત ચિંતામણીના 41 અને 42માં આ પ્રકરણ પત્રી કહેવાય છે. નીલકંઠ પ્રભુ રામાનંદ સ્વામીના આશ્રમની અંદર રહે છે, અને વહેલી સવારે મુક્તાનંદ સ્વામી પણ આ પ્રમાણે ધ્યાન કરી રહ્યા હોય છે. પ્રસંગ પ્રચલિત છે, જાણીએ છીએ. એ દિવસે મુક્તાનંદ સ્વામીએ એક તુંબડી રંગાવેલી અને તુંબડી સુકાવવા માટે મૂકેલી, અને આ બાજુ નીલકંઠ પ્રભુ પણ બધાને ધ્યાન યોગ આસન શીખવી રહ્યા છે. એ સમયે મુક્તાનંદ સ્વામી ધ્યાન કરતાં કરતાં એમની વૃત્તિ તુંબડીમાં જાય છે. તુંબડીમાં જવાનું કારણ એટલું બને કે કૂતરું ત્યાં આગળ આશ્રમમાં ફરતું આવે છે, અને આ બાજુ ધ્યાન કરતા હતા, પૂજા કરી રહ્યા છે, એટલે ઊભું ન થવું પડે. પણ એના મનમાં વિચાર આવે છે કે કૂતરું જો તુંબડીને અડશે, ચાટશે ને, તો તુંબડી અફડાશે, એઠી થશે. એ વખતે નીલકંઠ પ્રભુ મુક્તાનંદ સ્વામીના મનના સંકલ્પ કહી દે છે કે સાધુરામ, દૈવત ધ્યાનમાં વા તુંબી પાત્રમાં. મુક્તાનંદ સ્વામીને નીલકંઠ પ્રભુ પ્રત્યે વધારે અહોભાવ થાય છે. આ અંતર્યામી પુરુષ છે, પણ એના મનની અંદર તો નક્કી છે ને કે રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈને માથું નમાવવું નહીં. એટલા માટે મનોમન એમને વંદન કરે છે. પણ આ પ્રમાણે રામાનંદ સ્વામી છે એ જ ભગવાન છે એવો પોતે પોતાના મનની અંદર વધારે ને વધારે આ પ્રમાણે દ્રઢતા કરતા જાય છે. મુક્તાનંદ સ્વામીની વૃત્તિમાં નીલકંઠ પ્રભુ વૃત્તિ પરોવી, અને એકવાર કહે છે કે અમને રામાનંદ સ્વામીના દર્શન કરાવો. ત્યાં કે રામાનંદ સ્વામી તો કચ્છભુજ છે, અહીંયાથી તો હું કેવી રીતે દર્શન કરાવું? ત્યારે નીલકંઠ પ્રભુ કહે છે કે તમે રામાનંદ સ્વામીને જોયા છે? તો મેં તો જોયા જ છે ને. તો કે તમે જોયા ને, તમે છે ને એ ભગવાનનું, તમારા ગુરુનું ધ્યાન કરો, રામાનંદ સ્વામીનું ધ્યાન કરો. મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામી નખથી શિખા પર્યંત ધ્યાન કરતા જાય. અને આપણે કહે ને કે પ્રથમ શિહરીને ચરણે શીશ નમાવું, ચરણથી ચોટી સુધી જે રીતે મુક્તાનંદ સ્વામીની વૃત્તિ જાય ને, એવી રીતે નીલકંઠ પ્રભુ રામાનંદ સ્વામીનું વર્ણન કરે. લાઈવ કોમેન્ટ્રી, નીલકંઠ પ્રભુ રામાનંદ સ્વામીનું વર્ણન કરે.

ત્યાર સુધી આ 9 મહિના સુધી રામાનંદ સ્વામીની આજ્ઞાથી નીલકંઠ પ્રભુ મુક્તાનંદ સ્વામીના શિષ્ય તરીકે રહે છે અને મુક્તાનંદ સ્વામી પણ આશ્રમની અંદર નાનું મોટું જે કામ હોય ને એ એમને સોંપે છે. છાણવા, સીધું વાળવું, સાધુ સંતોની કોપીનો ધોવી, યોગાસનો શીખવાડવા અને ચીલ ગામની અંદરથી ચીભડાની ગાંસડીઓ લાવી, ઘણા બધા લોજના પ્રસંગો છે. મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી નીલકંઠ પ્રભુએ આ બધું કરેલું છે. હવે રામાનંદ સ્વામીએ સહજ નીલકંઠ વર્ણીને દીક્ષા આપી, સહજાનંદ સ્વામી નામ પાડ્યું અને 1 વર્ષ પછી રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા. 1858 કાર્તક સુદ એકાદશીને ઉન્નડ ખાચરના દરબારમાં જેતપુરની અંદર આખો આ પ્રસંગ યોજાઈ રહ્યો છે. આખા પ્રસંગની સંપૂર્ણ જવાબદારી મુક્તાનંદ સ્વામીને સોંપવામાં આવી છે. બહુ સમજવા જેવો પ્રસંગ છે. જે અત્યાર સુધી ગુરુ રહેલા છે ને એ હવે શિષ્ય થવાના છે. અને મુક્તાનંદ સ્વામી પણ, ગુણાદિતાનંદ સ્વામીએ કહ્યું ને, મુક્તાનંદ સ્વામીની અંદર જે એમના પદમાં લખ્યું છે ને, સદગુણ પૂરણ પરમ વિવેકી. જો ગુણાદિતાનંદ સ્વામી એટલે બ્રહ્મ અને પરબ્રહ્મને છોડીને પૃથ્વી ઉપર ભગવાનનું જો કોઈને બિરુદ આપવું ઘટે ને તો મુક્તાનંદ સ્વામીને આપી શકાય. એટલે જ મારા જે લોયાના 17ના વચનામૃતમાં લખી ગયું કે ભગવાનને લઈ તો મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા એમાં ગુણો હતા. આવા મુક્તાનંદ સ્વામી ગુણિયલ હોવા છતાં પણ રામાનંદ સ્વામી હવે પોતાના ઉત્તરાધિકારી તરીકે સહજાનંદ સ્વામીને નિમી રહ્યા છે. અત્યાર સુધી મુક્તાનંદ સ્વામી પણ આશ્રમના મુખ્ય સંત તરીકે જ સેવા આપી રહ્યા છે, પણ હવે એના કરતાં પણ મોટા સંત બનવાના છે સહજાનંદ સ્વામી. એની સંપૂર્ણ તૈયારી મુક્તાનંદ સ્વામી કરે છે. આ ન થઈ શકે, કારણ કે અત્યાર સુધી જે ગુરુ પદે રહ્યા એને પોતા કરતાં નાનો હોય અને એને ગુરુ ભાવે હવે સ્વીકારવાના એ શક્ય જ નથી. આ કપડાની અંદર પણ બ્રહ્માનંદ સ્વામી લખ્યું, સંત ભેખલિયા રુદેશ કરે લવલેશ વિચાર ન હોવતા હે, ઘટ ભીતર માહી તો મેલ ભર્યા અરુ બહાર સે તન ધોવતા હે. અંતરની અંદર જો કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, સ્નેહ, માન, ઈર્ષા આ બધું ભરાયેલું હોય તો આ પ્રમાણે આવું કર્મ થઈ જ ન શકે. પણ મુક્તાનંદ સ્વામી તો મનડા રંગાયા વેના, એ અંતરથી ખરેખર સાચા અર્થમાં એનું મન રંગાયેલું હતું, સાચા અર્થમાં ભગવાનથી જોડાયેલા હતા. અને નીલકંઠ પ્રભુના, રામાનંદ સ્વામીના આગમન પૂર્વે અને પછી 1 વર્ષ દરમિયાનમાં જે પ્રસંગો બન્યા એનાથી સંપૂર્ણ અભિભૂત થયેલા છે. ઉનડ ખાચરના દરબારની અંદર બધી જ તૈયારી તેઓ શી કરે છે. અને આ પ્રમાણે સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી તરીકે ગાદી પદે નિયુક્તિ થાય છે. થોડાક સમય પછી રામાનંદ સ્વામી અંતર્ધાન થાય છે. રામાનંદ સ્વામીના અંતર્ધાન પછી સહજાનંદ સ્વામી ગાદી ઉપર આવ્યા અને 13માના દિવસે અત્યાર સુધી રામાનંદ સ્વામીના બધા શિષ્યો રામકૃષ્ણ ગોવિંદ, રામકૃષ્ણ ગોવિંદ એવી રીતે મંત્રનો જાપ કરતા હતા. રામકૃષ્ણ ગોવિંદ એનો અર્થ સંત સ્વામી સમજાવતા હતા, એ રીતે આપણે આગળ જોઈશું. પણ ભજન આવી રીતે થતું, રામકૃષ્ણ ગોવિંદ, રામકૃષ્ણ ગોવિંદ, રામકૃષ્ણ ગોવિંદ. હવે સહજાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીના 13માના દિવસે બધાને કહ્યું કે આજથી આપણે એક દિવ્ય મંત્ર આપું છું, એનો જાપ કરવાનો છે. અને એ મંત્ર સ્વામિનારાયણ મંત્ર. મુક્તાનંદ સ્વામી એ મંત્ર પણ સહર્ષ સ્વીકારે છે, સમગ્ર સમાજ પણ સ્વીકારે છે. અને હવે આ પ્રમાણે સ્વામિનારાયણ મંત્રનો જાપ થવા લાગ્યો. ગુરુ રામાનંદ સ્વામીનો વિરહ મુક્તાનંદ સ્વામીને સૌથી વધારે લાગેલો છે, કારણ કે નખમાં એ રોગ નહીં અને રામાનંદ સ્વામી સ્વદેહે અંતર્ધાન થઈ જાય છે, અલોપ થઈ જાય છે. એટલે મુખ્ય શિષ્ય તરીકે વર્ષોથી એમની સાથે રહેવાને નાતે મુક્તાનંદ સ્વામીને વધારે દુઃખ થાય એ સમજી શકાય. એટલે દુઃખ નિવારણ માટે એ વખતે સત્સંગની જમાવટ કચ્છભુજમાં થયેલી અને મુક્તાનંદ સ્વામીનું પણ કચ્છભુજમાં ખૂબ માન, આદર, સન્માન હતું. એટલે સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, જેવો તમને શોક વ્યાપ્યો છે એના કરતાં પણ વધારે શોક કચ્છભુજના ભક્તોને વ્યાપ્યો છે, માટે આપ કચ્છભુજની અંદર જઈ અને શોકનું નિવારણ કરો. અને આ પ્રમાણે મુક્તાનંદ સ્વામી કચ્છભુજની અંદર જાય છે અને ત્યાં આગળ ભક્તોને આ સત્સંગની વાતો કરે છે. અને રામાનંદ સ્વામી સમર્થ હતા આ તે એવી બધી વાતો કરી અને આશ્વાસન આપે છે. અને કચ્છભુજની અંદર સત્સંગ કરે છે તે દરમિયાન એમને સમાચાર મળ્યા કે અહીંયા આગળ તો વર્ણીય સમાધિ પ્રકરણ ચલાવ્યું છે,
મુક્તાનંદ સ્વામી સાચા અર્થમાં સાધક

બધા સાધના કરેલી છે એમને ખબર છે કે સમાધિ તો કેવી દુર્લભ છે. ભગવાનનું જે દર્શન થવું ને એ એક ક્ષણ પણ થઈ શકતું હતું નથી. આંખ બંધ કરે તો અંધારું દેખાય, ભગવાન જ દેખાય એવું નક્કી નહીં. બળ કીધે હરિ નહીં મળે માનો મારું વચન, જન્મ થકી જોગી દેહ દમે જેને સ્વપ્ને નહીં દર્શન. સ્વપ્નમાં પણ ભગવાનની ઝાંખી નથી થતી તો આંખ બંધ કરે ને સમાધિ થાય અને ભગવાનના દર્શન થાય એ તો ક્યાંથી સત્ય હોય. પણ મુક્તાનંદ સ્વામીને મનમાં થયું કે વર્ણી પહેલેથી જ ચમત્કાર બતાવતા આવ્યા છે અને હવે તો એ ગાદી અભિષેક ઉપર અભિષિત થયેલા જ, એટલે એમને આવે એ પ્રમાણે પરચા ચમત્કાર બતાવી રામાનંદ સ્વામીએ વર્ષોથી સ્થાપેલો જે સત્સંગ છે એને ચોથી નાખશે. અને પરચા ચમત્કારથી જે સત્સંગ થાય ને એ લાંબો ટકે નહીં. એટલે ભુજનું કચ્છનું વિચરણ પૂરું કરી અને મુક્તાનંદ સ્વામી સહજાનંદ સ્વામીની પાસે આવે છે. સોરઠની અંદર તો સમગ્ર સોરઠ સમાધિથી હિલોળે ચડેલો, અને એને જોયું કે આ તો ખરેખર તમાશાને તેડું ન હોય, આને તો સંપ્રદાય આખો ચૂચી નાખ્યો છે. અને 5-15 ભક્તોને પૂછ્યું કે આ શું કરે, તો કે સમાધિમાં શું થાય, તો કે આવી રીતે દર્શન થાય. મુક્તાનંદ સ્વામી જોયું કે આ ખોટું છે, સમાધિ તો શક્ય જ નથી, કે અષ્ટાંગ યોગનું 8મું છેલ્લું ચરમ છે, ચરણ છે, અને એ તો શક્ય જ ન બને. પછી એક બાજુ એકાંતમાં લઈ અને મહારાજને ધીરે રહીને મુક્તાનંદ સ્વામી સાધુત્વની મૂર્તિ હોવા છતાં પણ ગુરુ રામાનંદ સ્વામીએ સ્થાપેલો સત્સંગ ચૂથાઈ ન જાય એ માટે એમના મુખમાંથી પહેલી વાર એક આવા શબ્દો નીકળે છે.

બીજા બધા માનશે પણ હું નહીં માનું. અને મહારાજે કહ્યું કે અમે તો ગુરુ રામાનંદ સ્વામીનું ભજન કરાવીએ છીએ, એની સ્મૃતિ કરાવીએ છીએ, અને એના નામ સ્મરણની સ્મૃતિથી લોકોને સમાધિ થાય છે. એમાં અમે કોઈ પરચા કે ચમત્કાર બતાવતા નથી. મુક્તાનંદ સ્વામીને આ વાત ગળે ઉતરતી નથી. અને પછી તો આ પ્રમાણે ઉદાસીન હોય છે. અને એ ત્યારે સૌરાષ્ટ્રની અંદર રામા સહજાનંદ સ્વામીની સાથે મુક્તાનંદ સ્વામી પણ વિચરણમાં જોડાય છે. ફણેણી ગામની અંદર આ પ્રમાણે સાંજનો સમય છે. ઉદાસ અંતરે નદી કાંઠે બધા નાહવા માટે જાય છે. મુક્તાનંદ સ્વામી પણ ત્યાં આગળ જાય છે. મુક્તાનંદ સ્વામીને બહુ સૂનું સૂનું છે. પર્વતભાઈ પામી જાય છે, મુક્તાનંદ સ્વામીની સાથે રહે છે. અને પ્રસંગ એવો બને છે કે મહારાજ તો સ્નાન કરીને અહીંયા આગળ ગામમાં પાછા આવી જાય છે. મુક્તાનંદ સ્વામી બહિર્ભૂમિ જવા માટે જાય છે અને પાછા ફરતા રામાનંદ સ્વામીએ દર્શન આપ્યા અને કહ્યું કે સ્વામી, આટલી પ્રતિતિ કરાવી, આટલી વાર મેં કહ્યું છતાંય ભૂલી ગયા. અને એ વખતે મુક્તાનંદ સ્વામીને ચબકારો થાય છે. નદીમાં સ્નાન કરી આજુબાજુમાં આવળ બાવળના જે ફૂલો હતા એ લઈ અને નાનો એક હાર બનાવે. આ બાજુ સંધ્યાટાણું થયું હોય છે. અને અત્યાર સુધીનો શિરસ્તો એવો હતો કે રામાનંદ સ્વામીની ગાદી હતી તો એ ગાદી ઉપર રામાનંદ સ્વામીની ચરણ પાદુકા પધરાવવામાં આવતી અને સહજાનંદ સ્વામી બાજુમાં બીજા આસન ઉપર વિરાજમાન થતા હતા. મુક્તાનંદ સ્વામીએ શરીરમાં તો ઉંમરમાં એ મોટા છે, શરીરમાં એ સ્થૂળ મોટા છે, અહીંયા આગળ આવી અને જે હાર હતો એ સહજાનંદ સ્વામીના ગળામાં પહેરાવ્યો અને જાતે જ એમને ઉચકી અને રામાનંદ સ્વામીના આસન ઉપર બેસાડ્યા. અને એ સમયે એમણે પ્રથમ કવિત્વ શક્તિ તો હોય એના અંતરમાંથી એક કાવ્ય પંક્તિ સ્ફૂરી આવી અને સહજાનંદ સ્વામીની આરતી ઉતારી. જે આરતી બાપા કહે છે ને કે જે દિવસથી મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીની આરતી ઉતારીને એ દિવસથી સ્વામિનારાયણની જ્યોત આજે પણ ક્યારેય બુજાઈ નથી. અને યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી પૃથ્વીનું તળ રહેશે ને ત્યાં સુધી આ પૃથ્વી ઉપર મુક્તાનંદ સ્વામી એવા અંતરના ભાવથી આ આરતી ઉતારી છે કે અરાઉન્ડ ધ વર્લ્ડ, દુનિયાની અંદર 24 કલાક જય સદગુરુ સ્વામી આરતી ચાલુ ને ચાલુ જ રહેશે. કોઈના ઘરે ટેપમાં તો કોઈના દ્વારા ચાલુ. એલામાં પૃથ્વીનો જેમ ઓસ્ટ્રેલિયાથી અહીંયા સુધીનો સમયનો પણ ડિફરન્સ, સંતો પણ પધરામણીએ જતા હોય, પૂજન કરતા હોય, ભક્તો પણ વહેલા મોડા નોકરીએ જાય, કોઈને જાગવાનું વહેલું મોડું થાય, તો 24 કલાક દિવસ અને રાત જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે, એ આરતી અદ્યપિ પર્યંત ચાલુ છે. મુક્તાનંદ સ્વામીનું પ્રચલિત પદ આ પ્રથમ પદ છે. અને પછી તો મુક્તાનંદ સ્વામીને પૂર્ણ પ્રતીતિ થઈ એના અંતરમાંથી ઉદ્ગારો નીકળી આવ્યા, જે ઉદ્ગારો પણ એમની જીવન ભાવના છે. આજે મુક્તાનંદ સ્વામીના અંતરમાંથી પહેલા વાર આવા શબ્દો નીકળે, ભ્રમણા ભાંગી રેહો હૈયાની. અને પછી કહે છે કે જન્મ સુધાર્યો રેહો મારો, મારા અંતરની જે ભ્રમણા હતી એ ભાંગી ગઈ. બહુ અદ્ભુત પ્રતીતિના રણકારના આ પદો છે. મુક્તાનંદ સ્વામીનું 2-3 દિવસ આપણે જે જીવન જોઈશું એને લખ્યું જન્મ સુધાર્યો રહ્યો મારો. આ દર્શન આ પ્રતીતિ પછી એમના મનની અંદર થાય કે હવે મારો જન્મ સુધરી ગયો. અને છેલ્લે દિવસે આપણે છેલ્લું પદ એમનું સાંભળીશું. મુક્તાનંદ સ્વામી જ્યારે ધામમાં જાય છે ને ત્યારે પણ છેલ્લું પદ બનાવે છે. અને એ વખતે મુક્તાનંદ સ્વામી ધામમાં જાય એ પદ છે કે સ્વામિનારાયણ ભગવાન ધામમાં જાય છે ને પછી ફક્ત 1 મહિનો મુક્તાનંદ સ્વામી દેહ રાખે છે. 1 મહિના પછી, બરાબર 1 મહિના પછી મુક્તાનંદ સ્વામી પણ દેહનો ત્યાગ કરે છે. ગઢડામાં ગોપીનાથજીના મંદિરમાં મુક્તાનંદ સ્વામી બેઠા છે અને આર્જનાદે મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ, તમે ગયા પછી મને ક્યાંય ગોઠતું ગમતું નથી, મને પણ તમારા બાજુમાં સ્થાન આપો. અને અંતરનો નાદ સાંભળી અને મહારાજ પણ ત્યાં આગળ પધારે છે. મુક્તાનંદ સ્વામી છેલ્લું પદ બનાવે છે, ભલે

જે ભગવાનનું અંતરમાં ધ્યાન ધરતો બધાને કહે છે કે જો ભગવાન મને લેવા માટે આવ્યા છે અને હું હવે મારા દેહનો ત્યાગ કરીને જાઉં છું, ભલે ને પધાર્યા રે ગીરધર ગાજતા, તમે મારી પ્રાર્થના સાંભળી અને પધાર્યા છો તો હવે હું આવું છું. મુક્તાનંદ સ્વામી પોતાના દેહનો ત્યાગ કરે છે. પહેલું પદ જન્મ સુધાર્યો રે મોહ મારો, છેલ્લું પદ ભલે ને પધાર્યા રે ગીરધર ગાજતા. મુક્તાનંદ સ્વામીના જીવનમાં ઘણા બધા એવા આપણે ન સાંભળાય એવા પ્રસંગો છે. આ ત્રણ દિવસ દરમિયાન એ પ્રસંગોનું આપણે પાન કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની

महाराजनी जय, योगी जी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, दिल्ली अक्षरधाम महोत्सव नी जय। मुक्तानंद स्वामी ने महाराज नी प्राप्ति थई छे, एनी प्रतीति थई, अने प्रतीति थई एटला माटे एमने भगवाननी आरती उतारी। जय सद्गुरु स्वामी आरतीनी शुरुआत छे, अने एज आरतीमां प्रत्येक आटे भगवाननी जे मूर्ति निरखता निरखता आर्त हृदये मुक्तानंद स्वामी जे प्रार्थना करी छे, आरती उतारी छे, महाराजनी मूर्ति निरखी छे, अने एमने प्रत्येक आटे आटे महाराजना स्वरूपनी विशेष प्रतीति थती जाय छे। जय सद्गुरु स्वामीथी करी अने छेल्ले कहे छे पुरुषोत्तम प्रगटनू जे दर्शन करशे, काल कर्मथी छूटी कुटुंब सहित तरशे। स्वामीनारायण संप्रदायनी अंदर, समग्र संप्रदायनी अंदर मुक्तानंद स्वामीए बनावेली आरती ભગવાનના સ્વરૂપને નિરખવાની એક રીત, અને આરતી ઉતારતા હોય ત્યારે કેવી રીતે આરતી ઉતારવી એની અદ્ભુત વાત આપણને આમાં શીખવાડી છે। જે દિવસથી મુક્તાનંદ સ્વામીએ આરતી ઉતારી તે દિવસથી અદ્યપી પર્યંત સંપ્રદાયની અંદર તમામ સંતો ભક્તો મહારાજની આરતી ઉતારતા એ છબીને અંતરમાં ઉતારી, અને જેવી મુક્તાનંદ સ્વામીને પ્રતીતિ થઈ હતી એવી પ્રતીતિની પ્રાર્થના કરે છે।

મુક્તાનંદ સ્વામીએ આ પ્રમાણે મહારાજની આરતી ઉતારી. એમના અંતરની અંદર એક પૂર્ણ પ્રતીતિ આવે છે અને મુક્તાનંદ સ્વામી બોલી ઉઠે છે, જન્મ સુધાર્યો રે હો મારો, મળ્યા નટવર ધર્મ દુલારો, ભ્રમણા ભાંગી રે હો હૈયાની, નથી એ વાત કેને કહ્યાની, વીતી હોય તે રે હો જાણે. મને જે પ્રતીતિ થઈ છે એની વાત હું બીજાને શું કહી શકું, પણ આજથી મુક્તાનંદ સ્વામીને મહારાજને વિશે એક અનન્ય ભાવ જાગ્યો. આમ તો મુક્તાનંદ સ્વામીએ શીતળદાસને સમાધિ કરાવી ત્યારે પણ એક પદ તો બનાવ્યું જ હતું, સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રીહરિ. પણ એ પ્રગટ પુરુષોત્તમની પ્રતીતિ એમને આજે થઈ. ગુરુએ જ્યારે દર્શન આપીને કહ્યું કે અમે તમને નહોતું કહ્યું, અનંતવાર તમને આ સ્વરૂપની ઓળખાણ કરાવી છે અને કહેતા આવ્યા હતા કે હું તો ડુગડુગી વગાડવા વાળો છું, તો મુક્તાનંદ સ્વામીને આ વાત હવે સમજાઈ ગઈ. થોડા સમય પછી મહારાજની સાથે વિચરણમાં એકવાર શ્રીજી મહારાજે સામેથી મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી અમારા નખ ઉતારી દો. આપણે નખ કાપીએ ને એવી રીતે મહારાજે સામેથી મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી અમારા નખ ઉતારી દો. મુક્તાનંદ સ્વામી મહારાજ કરતાં ઉંમરમાં 23 વર્ષે મોટા છે. મહારાજે કહ્યું એટલે મુક્તાનંદ સ્વામી એ વખતે નેરણી લઈને, એટલે કે પતલું ચપ્પુ એને લઈને મહારાજના નખ કાપી રહ્યા છે. અને રામાનંદ સ્વામીના કેટલાક શિષ્યો, એટલે કે અત્યારે મહારાજના જે શિષ્યો પર્વતભાઈ, ગોરધનભાઈ, મયારામ ભટ્ટ, આલસી ખાંચી, ચૈતન્યાનંદ, પરમ ચૈતન્યાનંદ સ્વામી, આ બધા પણ ત્યાં બેઠેલા છે. મુક્તાનંદ સ્વામી જે રીતે મહારાજના નખ ભાવથી ઉતારી રહ્યા છે અને આ બધા એના દર્શન કરી રહ્યા છે, નખ ઉતારવાના કાપવાના બંધ થયા અને પર્વતભાઈ સહિત ખુદ મુક્તાનંદ સ્વામીને જય સ્વામિનારાયણ કહી અને ઊભા થયા. જય સ્વામિનારાયણ તો અત્યાર સુધીમાં ઘણી વાર કહ્યા છે, પણ આજે જે જય સ્વામિનારાયણ કહ્યા ને એનો ભાવ જુદો હતો. આ જય સ્વામિનારાયણ છેલ્લા જય સ્વામિનારાયણ છે, કારણ કે બધાએ સાથે મળીને એવું નક્કી કરેલું છે કે રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈને ભગવાન ન માનવા, અને મુક્તાનંદ સ્વામીને તો મહારાજ પ્રત્યે ભગવાનપણાનો, પૂર્ણ પુરુષોત્તમપણાનો ભાવ થયો. અને જે રીતે નખ કાપ્યા ને એવું લાગ્યું કે એમના હવે મુક્તાનંદ સ્વામી શિષ્ય બની ગયા છે, એટલે બધાએ જય સ્વામિનારાયણ કહ્યા. મુક્તાનંદ સ્વામી પામી જાય છે, બધાને બોલાવે છે, ઊભા રાખે છે, અને મહારાજની એમને જે પ્રતીતિ થઈ છે ને એની જબરજસ્ત વાત કરે છે. અને એ સૌને પણ મુક્તાનંદ સ્વામીના વચને મહારાજની નિષ્ઠા થાય છે. મહારાજ આ પ્રસંગથી મુક્તાનંદ સ્વામી ઉપર ખૂબ રાજી થાય છે. આટલું બન્યા પછી પણ એક દિવસ વહેલી સવારે સ્વામિનારાયણ સંપ્રદાયની રીત પ્રમાણે મુક્તાનંદ સ્વામી વહેલી સવારે પૂજા કરી રહ્યા છે અને પરમ ચૈતન્યાનંદ સ્વામીની પૂજા પૂરી થઈ ગઈ છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને જય સ્વામિનારાયણ કહેવા માટે પગે લાગવા માટે આવ્યા. એ જ સમયે મુક્તાનંદ સ્વામી પૂજા સમેટી રહ્યા છે અને પૂજાની અંદર પ્રસાદીના જે વસ્ત્ર હોય એને પગે લાગી આમ પ્રણામ કરી રહ્યા છે. પૂજાની અંદર એક પ્રસાદીનું વસ્ત્ર હતું કૌપિનનો આડબંધ. કૌપિન બાંધે એની જે દોરી હોય ને, એ આડબંધ એટલે દોરી, એનો એક આટલો નાનો ટુકડો મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીની પ્રસાદીનો આ કૌપિનનો આડબંધ ટુકડો પૂજામાં રાખેલો. કંઈક એવી સ્મૃતિ હશે, રામાનંદ સ્વામી આપ્યો હશે, અથવા તો ગુરુનો મહિમા જાણી અને ગુરુની હંમેશા સ્મૃતિ થાય, ગુરુના શ્રી અંગે ચડેલું આ વસ્ત્ર કહેવાય, એટલે સાક્ષાત ગુરુનો સ્પર્શ થઈ રહ્યો છે એવી ભાવનાથી મુક્તાનંદ સ્વામી આવી રીતે પગે લાગ્યા. જય સદગુરુ સ્વામી આરતી ઉતારી છે, જન્મ સુધાર્યો કીર્તન બનાવ્યું છે, અને હમણે જ નખ ઉતાર્યા એ થોડા સમય પહેલા જ પ્રસંગથી બધાને આવી પ્રતીતિ કરાવી છે, છતાં એ મુક્તાનંદ સ્વામીના પૂજામાં હજી રામાનંદ સ્વામીની પૂજાનો આડબંધ જોઈ અને પરમ ચૈતન્યાનંદ સ્વામીએ કટાક્ષની અંદર વાત કહી. અને એ વાત કહી, શિયાળાનો સમય હશે, બાજુમાં સગડી પડી હતી, મુક્તાનંદ સ્વામીએ કોપિનનો આડબંધ લઈ અને આ પ્રમાણે
સગડીની અંદર પધરાવી દીધો, કોઈને આપી દીધો, નાખી દીધો, ફેંકી ન દેતા એને બાળી દેશે. અને બાળી દેશે એટલું જ નહીં, બાહ્ય રીતે તો આપણે જોયું કે ભાઈ કૌપિનનો જે આડબંધ હતો ને એ બાળી દેવો, બાહ્ય રીતે ત્યાગ કરવો ને એ સરળ છે, પણ અંતરથી વૈરાગ્ય ઉત્પન્ન કરવો ને એ બહુ અઘરો છે. આપણે ઘણી વાર એવા નિયમ લેતા હોઈએ છીએ કે ભાઈ મિષ્ટાન ન ખાવું, મિષ્ટાન ન ખાવું એવો નિયમ લેવો ને એ સારી વાત છે, ત્યાગ છે મિષ્ટાનનો, પણ અંતરમાંથી મિષ્ટાનની ઉલટી થઈ જવી ને એ વૈરાગ્ય છે. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, ગમે તેવો ત્યાગ કર્યો હોય પણ અંતરથી જો વૈરાગ્ય ન થયો હોય તો એ ટકે નહીં. બાહ્ય રીતે આડબંધ માનો કે નાખી દીધો પણ અંતરમાંથી એની ઉલટી ન થઈ હોય તો એ ત્યાગ સાચો નથી. મુક્તાનંદ સ્વામીએ બાહ્ય રીતે તો આડબંધનો ત્યાગ કર્યો પણ અંતરમાંથી જબરજસ્ત એક એમને વલોપાત થાય છે અને એ વલોપાતના એમણે 6 પદો બનાવ્યા.

जैसे चांदी के श्री घनश्याम और को जो जपू नाम करले कटारी मेरी जीवा काटी डारी और लोकन की लाज करूं डरू जो न भक्ति चित्त धरो पाव के मध्य मेरे तन को प्रजारियो। अभी अद्भुत बात मुक्तानंद स्वामी पोताना अंतर माथी निकरे छे अने सौने प्रतीति थाय छे के मुक्तानंद स्वामी ने महाराज सिवाय हवे बीजा कोई नो भार रह्यो नथी। पूर्ण प्रतीति एमने आवी गई छे। शिवजी महाराज गढ़ामां विराजमान छे, घणा वर्षो वीती गयेला छे। अने एक वार मुक्तानंद स्वामी ने एक बेन हता, एमनुं नाम धनबाई। धनबाई ने वळी शुं सूझ्युं ते ગઢડા આવીને મહારાજને વિનંતી કરે છે કે મહારાજ મારે તો એકનો એક જ ભાઈ છે અને તમે સાધુ બનાવી દીધો છે અને તમારી પાસે તો ઘણા બધા સાધુઓ છે, તો મારી આપને ખાસ વિનંતી છે કે મારા ભાઈ જે સાધુ છે મુક્તાનંદ સ્વામી એને આપ આજ્ઞા કરો તો એ પાછા ઘરે પધારે। મહારાજને પણ મુક્તાનંદ સ્વામીની સાધુતા કેવી છે, મુક્તાનંદ સ્વામીનો વૈરાગ્ય કેવો છે એના સૌને દર્શન કરાવવા હશે। એટલે ધનબાઈની આ વાત મહારાજે કાન ધરી અને મહારાજે કહ્યું કે તમે જો તમારા ભાઈને સમજાવી શકો તો અમે આજ્ઞા આપીએ અને ભલે ઘરે આવે। ધનબાઈએ કહ્યું પણ મહારાજ સાધુ સંતો તો અમારી સાથે બોલે નહીં, અમારી સાથે અમારી સામે જોતા નથી, તો હું વાત કેવી રીતે કરું? મહારાજ કે અમે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરીશું કે જેવી રીતે સંતો કથા કરતા એને બાઈઓ પાછળ બેસે અને વચ્ચે પડદો રાખીએ છે, એવી રીતે તમે કથા કરજો અને પડદાની પાછળ મુક્તાનંદ સ્વામી બેસશે। મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી, પરીક્ષા કરી કે તમારા બેન આવ્યા છે અને એમની ઈચ્છા છે આવી રીતે તમને સમજાવવાની, તો તમે ત્યાં આગળ જઈને એમને વાત સાંભળો। મુક્તાનંદ સ્વામીએ સાધુના નિયમની વાત કરી। મહારાજ કે એ નિયમ તો અમે જ આપ્યા છે, અમે જાણીએ છીએ અને આવી રીતે અમારી આજ્ઞા છે, માટે તમે જાઓ। ઘણીવાર જો ભગવાનનું ભગવાનપણું ન સમજાયું હોય ને તો આવા પ્રસંગે ઘણી મુશ્કેલી થાય, કારણ કે મહારાજે જ નિયમ આપ્યા છે પણ એ જ મહારાજ તોડાવે, ત્યારે જે ખરેખર ધર્મ પ્રધાન હોય ને, સ્વરૂપ નિષ્ઠા ન હોય ને ધર્મ નિષ્ઠા હોય, તો આવા પ્રસંગે મુશ્કેલી થાય। મુક્તાનંદ સ્વામી સાચા અર્થમાં મહારાજનું સ્વરૂપ જાણતા હતા એટલે મુક્તાનંદ સ્વામીએ તરત વચન સ્વીકારી લીધું અને આ પ્રમાણે મહારાજે જ્યાં વ્યવસ્થા કરી હતી ત્યાં જઈને બેઠા અને એમના બાઈ બેન મુક્તાનંદ સ્વામીને કંઈ વાત કરે તે પહેલાં જ મુક્તાનંદ સ્વામીએ ચાર પદ લખી અને એમને આપ્યા અને કોઈના દ્વારા અથવા તો પોતે ગાઈ સંભળાવ્યા। મોહન ને ગમવાને ઈચ્છો માનીની, માનની એટલે સ્ત્રી,

જો વળી એક વાત કહું છું અધિક વિવેકની, સાંભળ બેની તારા સુખને કાજ. આવી રીતે અદ્ભુત વાત કરે છે, એક પદ, બીજું પદ, ત્રીજું પદ, ચાર પદ સાંભળી ધનબાઈના અંતરમાંથી જગત અને જગત સંબંધી જે ભાવ, ભાઈપણાનો જે મમત્વ ભાવ હતો એ બધો જ નીકળી ગયો. એમને પણ મહારાજનું સ્વરૂપ સમજાયું અને ધનબાઈએ મહારાજની પાસે જઈને કહ્યું કે મહારાજ હવે મારે ઘરે નથી જવું. મહારાજ કે કેમ ઘરે નથી જવું, તો અમારે શું કરવાનું હે? તો કે હું પણ ત્યાગી થઈ અને આજીવન અહીંયા આગળ જ તમારી સેવામાં રહીશ. એમનો સાચો વૈરાગ્ય ભક્તિભાવ જોઈ અને મહારાજ પછી એમને સાંખ્યયોગી બાઈ તરીકે આજીવન ત્યાં આગળ રાખે છે. આવી મુક્તાનંદ સ્વામીની સાધુતા હતી, મુક્તાનંદ સ્વામીની વાણીનો આવો પ્રભાવ હતો કે જે કોઈ એમને પાછા લેવા આવ્યા હોય એમને પણ તેઓ શી આ રીતે સંસારમાંથી ઉલટી કરાવી શકતા હતા. મુક્તાનંદ સ્વામીની વાણી ગુણાદિતાનંદ સ્વામી કહ્યું કે ગંગાના પ્રવાહ જેવી છે. એકવાર એવું બને છે કે અહીંયા ભાદરાની બાજુમાં જે ભેંસ જાળ છે ત્યાંના મોતી ત્રવાડી એક બ્રાહ્મણ હતા અને રામાનંદ સ્વામીના અનન્ય શિષ્ય, રામાનંદ સ્વામીના સ્વરૂપના એને પ્રતીતિ હતી અને તેઓ શી પણ એવું માનતા હતા કે રામાનંદ સ્વામી સિવાય ભગવાનનું સ્વરૂપ તો કોઈને મનાય નહીં. સહજાનંદ સ્વામી મોટા છે પણ રામાનંદ સ્વામી જેવા તો નહીં જ, આવું મોતી ત્રવાડીના મનમાં દ્રઢ હતું. મુક્તાનંદ સ્વામી ગઢપુરની અંદર, મહારાજ ગઢપુરની અંદર વિરાજમાન છે અને મોતી ત્રવાડી મહારાજના દર્શન કરવા માટે ગઢડા આવે છે. મહારાજ ગંગાજળીય કુવે સ્નાન કરી રહ્યા છે અને મુક્તાનંદ સ્વામી ત્યાં પ્રદક્ષિણા પરિક્રમા કરતા હતા અને અક્ષર ઓરડીની બાજુમાં જે ગંગાજળીય કૂવો છે ત્યાં મહારાજ સ્નાન કરતા હતા અને સ્નાન કરતા મહારાજનું જે પ્રસાદી જળ આમ ખાળમાં વહેતું હોય ને, તો મુક્તાનંદ સ્વામી ત્યાંથી આમ અંજલિ ભરી અને અંજલિ ભરીને પોતાના માથા ઉપર ચડાવ્યું અને મો મસ્તક આંખ ઉપર એવી રીતે એટલા ભાવથી અડાડ્યું, મોતી ત્રવાડિયા જોઈ જ રહ્યા અને એને થયું કે મુક્તાનંદ સ્વામી જેવા મહાસમર્થ સંત, જેને તો ગોષ્ઠીમાં આપણને આ વાત કરી હતી, એમને જ ભગવાનપણાની આવી પ્રતીતિ છે અને મુક્તાનંદ સ્વામીની આવી ક્રિયા જોઈ અને મોતી ત્રવાડીના અંતરની અંદર મહારાજ પ્રત્યે હજી જે પૂર્ણ ભાવ નહોતો થયો ને એ ભાવ થયો. હરિલીલામૃતની અંદર એક બહુ સરસ વાત લખી છે કે સાધુ અને હરિભક્તોનું વર્તન કેવું હોવું જોઈએ, કુસંગી દેખી સત્સંગી થાય. આપણી ક્રિયા એવી હોય પણ એ ક્રિયા કેવળ ક્રિયા જ, બાહ્ય ક્રિયા જ કામ નથી આવતી, પણ એવું ખરેખર વાણીને વર્તન પણ હોય તો કુસંગી પણ સત્સંગી થાય. મુક્તાનંદ સ્વામી એવા ભક્તિભાવથી મહારાજનું ચરણામૃત માથે ચડાવ્યું અને મોતી ત્રવાડીની નિષ્ઠા થઈ.

કુસંગી જોઈને સત્સંગી થઈ જાય, વાત કરવાની જરૂર નહીં. આ રીતે મુક્તાનંદ સિંહ મોતી ત્રવાડીને નિષ્ઠા કરાવી. એવો જ એક પ્રસંગ બને છે, બગડના જસા ખાચર હતા એ પણ રામાનંદ સ્વામીના શિષ્ય, અને એમને કોઈ રીતે નિષ્ઠા થાય નહીં, કારણ કે એ શરૂઆતમાં માર્ગી પંથના હતા અને રામાનંદી હતા. એટલે રામાયણની આ પ્રમાણે કથા કરે અને રામથી અધિક કોઈને ન માને. રામ પછી ભગવાન કૃષ્ણનો અવતાર થઈ ગયો, પણ રામ એ રામ, રામ વાળા બીજા કોઈનું કામ નહીં એવું અંતરની અંદર દ્રઢ માનતા. અને રામાનંદ સ્વામીને વિશે નિષ્ઠા હતી એનું કારણ કે એમાં રામ નામ આવતું હતું, એટલા માટે રામાનંદ સ્વામીને માનતા હતા. અને રામાનંદ સ્વામીની સાધુતા સારી હતી, પણ રામાનંદ સ્વામીને વિશે જે ભાવ હતો એનું કારણ કે એમાં રામ નામ આવે છે. રામ સિવાય મારું માથું ક્યાંય નમે નહીં, જેમ તુલસીદાસને રામ મિલન, રામ ભગવાનને વિશે જેવી નિષ્ઠા દ્રઢતા હતી ને, એવી આ જસા ખાચરને છે. મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે તમે બગડ જાઓ અને જસા ખાચરને નિષ્ઠાની વાત કરો. મુક્તાનંદ સ્વામી મર્મગ્નિ હતા, એમણે જાણ્યું કે હું જો હું સ્વામિનારાયણ ભગવાનની વાત કરીશ તો આમને બેસશે નહીં. એમણે પણ બગડની અંદર જઈને રામાયણની પારણ શરૂ કરી, અને મુક્તાનંદ સ્વામીનો કંઠ અદ્ભુત, કથાની શૈલી સારી, અને રામાયણની ચોપાઈઓ એવી સુંદર રીતે રજૂ કરે, અને ધીરે ધીરે એની સાથે સાથે સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય કહેવા લાગ્યા. એ રામાયણની કથા પૂરી થઈ તે દરમિયાનમાં જસા ખાચરને પણ મહારાજની વિશે અનન્ય નિષ્ઠા થઈ ગઈ. મહારાજ મુક્તાનંદ સ્વામી પ્રત્યે વધારે રાજી થયા. મુક્તાનંદ સ્વામીનું આવું વાણી વર્તન જોઈ અને સત્સંગ પ્રચારાર્થે દરેક શહેર ગામડાઓમાંથી મુક્તાનંદ સ્વામીના મંડળની માગ આવવા લાગી, અને મહારાજે રઘુનાથદાસની ઉપાધિ સમાવવા માટે અને શ્રીપુર અમદાવાદના ભક્તોને વધારે સત્સંગનું સુખ આવે એના માટે મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમે અમદાવાદ જઈ અને ત્યાં આગળ સત્સંગ કરાવો. અમદાવાદની અંદર એ વખતે તો કોઈ સ્થાન નહીં, રઘુનાથદાસ અને બીજા બે ત્રણ રામાનંદ સ્વામીના જે શિષ્યો ત્યાં આગળ રહેતા હતા અને મહારાજના વિરોધની બધી વાતો ત્યાં આગળ તો કરતા હતા, પરંતુ મુક્તાનંદ સ્વામીનું મંડળ ત્યાં આગળ ગયું અને દરિયાખાંડના ઘુમ્મટ આગળ જે જંગલી વિસ્તાર હતો, ઝાડ વગેરે, ત્યાં આગળ જઈ અને સંતોનું મંડળ ઉતર્યું. બે પ્રસંગ આપણે એના જાણીએ છીએ કે એકવાર કોઈ શ્રાવક મૃત્યુ પામે છે વણિક, અને ત્યાં બધા સંતો ધ્યાન કરતા હતા. એ સમયને વિશે આ શ્રાવક વણિકોને મનમાં થયું કે આ બધા બાવાઓ ખોટા આંખ બંધ કરીને બેઠા છે, અને એ બધાને પ્રતીતિ આવે કે આ ખોટા નહીં, આ તો સાચા છે. અને એ સમયે બે ત્રણ સર્પ ત્યાંથી નીકળે છે અને સંતો ધ્યાન કરતા હતા, કોઈના સાથળ ઉપર થઈને કોઈના શરીર ઉપર થઈ અને સાપ ચાલ્યા જાય છે, છતાં સંતો ધ્યાનમાંથી ચલિત થતા નથી. આ લોકોને ખૂબ પ્રતીતિ આવે છે, અને પ્રતીતિ આવ્યા પછી એવું બને છે કે સંતોને પોતાને ત્યાં વોરવા માટે, એટલે કે ભિક્ષા લેવા માટે આમંત્રણ આપે છે, અને જેના ઘરે સંતો ભિક્ષા માગવા માટે જાય એ વખતે તો મહારાજની આજ્ઞા જ છે કે પાંચ ઘરે ભિક્ષા માગવા માટે જવું, માધુકરી એટલે ભિક્ષા, પાંચ ઘરે ભિક્ષા માગવા માટે જવું અને પાંચ ઘરેથી જે મળે એ જ ખાવું. પાંચ ઘરની અંદર કોકવાર મળે, કોકવાર ન પડે, ન મળે તો હરિ ઈચ્છાએ હરે ફરે કરે કૃષ્ણ ભજન, ભગવાનનું ભજન એ જ ભોજન. આવી રીતે સંતો દિન નિર્ગમતા હતા. શ્રાવિકોને આવી રીતે સંતો પ્રત્યે ભાવ થયો અને સંતો ભિક્ષા માગવા માટે જતા હતા. એક શ્રાવકના મનની અંદર કોણ જાણે કેમ કંઈક એવો ઈર્ષ્યાના ભાવ રહી ગયેલા, તો સંતોને આમંત્રણ આપે છે કે મારે ત્યાં ભિક્ષા માગવા માટે આવજો, અને એનો ખૂબ ભાવ જોઈ અને સંતો એના ઘરે જાય છે. પરંતુ એને ભાવ નહોતો પણ અતિ અભાવ હતો. એણે સંતો પોતાને આંગણે આવ્યા એટલે કહ્યું હું ભિક્ષા આપું એ પહેલાં મારે તમારું પૂજન કરવું છે. એટલે એણે ચંદન ઘસીને તૈયાર કરેલું, પણ એ ચંદનના વાટકાની અંદર કાતિલ ઝેર ભેળવેલું, અને મુક્તાનંદ સ્વામીના કપાળે ચંદનની અર્ચા કરી, અને જેવી ચંદનની અર્ચા કરીને તો બધી ચામડી ઉખડી ગઈ, ખોળ નીકળી ગઈ, એવું કાતિલ ઝેર હતું. સ્વામી તો આ પ્રમાણે એનું માન સન્માન સ્વીકારી અને કોઈ પણ પ્રકારનું કહ્યા વગર ત્યાંથી નીકળી ગયા. જેવા તેઓ પાછા દરિયાખાંડના ઘુમટ આગળ જ્યાં એમનો ઉતારો હતો ત્યાં આગળ આવ્યા, પણ શરીરે અસહ્ય બળતરા થવા લાગી. મહારાજનું સ્મરણ કર્યું, મહારાજે રક્ષા કરી,
બીજું કશું તો થયું નહીં, પણ જે જગ્યાએ ચંદન ચરચ્યું હતું ને એ બધી જગ્યાએ ચામડી ઉખરી ગઈ. અને એવું કહેવાય છે કે મુક્તાનંદ સ્વામી જીવ્યા ત્યાં સુધી ઉનાળાના તાપમાં આ અર્ચા પછી એમને અસહ્ય પીડા થતી હતી. હવે હમણાં તો થોડા સમય પહેલાં જ આવું થયેલું છે, અને એકવાર મુક્તાનંદ સ્વામી આ પ્રમાણે વરતાલ જઈ રહ્યા છે, ગઢડા હતા, ગઢડાથી વરતાલ જવાનું છે. મહારાજ પોતે પણ ગઢડાથી વરતાલ જતા ત્યારે બે રૂટ પસંદ કરતા હતા. એક ગઢડાથી નીકળી અને સારંગપુર આવે, સારંગપુરથી બરવાળા, આટલો રસ્તો કોમન. બરવાળા આવ્યા પછી એક આ પ્રમાણે બોરું કચ્છનો, અલ કચ્છ ભાલનો રસ્તો પસંદ થાય, અને બીજો ધોળકા ધંધુકા થઈ અમદાવાદ થઈ અને વરતાલ જવાનું હોય. આ વખતે અહીંયા આગળ મુક્તાનંદ સ્વામીનું મંડળ આ પ્રમાણે સાધુ બધાય સંતોષ સાથે છે અને વરતાલ જઈ રહ્યા છે. તો બરવાળાથી આગળ નીકળી અને સુંદરિયાણા ગયા. સુંદરિયાણા આગળ ગયા તો ત્યાંના હિમરાજ શેઠ વગેરે, એલા પૂંજો શાહ અને વનો શાહ બંને જે મહારાજના ભક્તો હતા, અને સુંદરિયાણાના જે ડોસા ખાચર એ પણ મહારાજના અનન્ય ભક્ત હતા, એટલે બધાએ સંતોનું સ્વાગત કર્યું. અને પછી ગામ લોકો પણ આવી રીતે, પહેલાંના સમયમાં એવું હતું કે પગપાળા કોઈ સંઘ નીકળે ને તો એના દર્શન કરવા માટે એને પાણી પાવાની પરબો ખોલતા હતા, તો ગામ લોકો પણ દર્શન કરવા માટે આવ્યા હતા. અને 500 પરમહંસો એક પછી એક હાથમાં માળા લઈ સ્વામિનારાયણનું ભજન કરતા કરતા ત્યાંથી યાત્રા પ્રવાસ આગળ ચાલી રહ્યો છે. મુક્તાનંદ સ્વામીને જ્યારથી ચંદનની અર્ચા કરી ત્યારથી શરીરે ખૂબ બળતરા થતી હોવાથી મહારાજે એમને આજ્ઞા કરી કે તમારે કાન ટોપી પહેરવી. સંતો જે પાઘમાં ટોપી પહેરે છે ને, એ ટોપી અંદર નાખેલી હોય છે, પણ એ ટોપી આવી રીતે જો આમ રાખે ને તો એટલા કાન ઢંકાય, એટલે અહીંયા થોડોક છાંયો ઠંડક રહે. મહારાજની આજ્ઞા હતી. મુક્તાનંદ સ્વામી આવી રીતે ટોપી પહેરતા હતા. આજે સુંદરિયાણાના પાદર જ્યારે નીકળ્યા ત્યારે ગામના બેજા જે કુસંગી એટલે કે ગુણભાવી લોકો છે એ બધા દર્શન કરતા હતા ને, એમાં 2-5 જણા એવું બોલ્યા કે આ બધા સ્વામિનારાયણના સાધુ છે, સ્વામિનારાયણના મુંડિયા છે, પણ આ એક બાવો કોક બીજો અંદર આવી ગયો છે. કારણ કે મુક્તાનંદ સ્વામીનો એક માથા ઉપરની ટોપી બીજા કરતાં અલગ પડતી હતી. મુક્તાનંદ સ્વામીએ આ શબ્દ સાંભળ્યા, એમને દુઃખ તો થયું, પણ આગળ ગયા અને ત્યાંથી આગળ ગયા અને એક બીજા ગામ આવ્યા તો ત્યાં પણ લોકોએ કહ્યું કે બીજા બધા સ્વામિનારાયણના સાધુ છે અને આ એક બાવો છે, આ સ્વામિનારાયણનો નથી. એટલે મુક્તાનંદ સ્વામી માથા ઉપર જે ટોપી પહેરી હતી ને એ ઉતારી દીધી, અને પછી વરતાલ સુધી ટોપી પહેર્યા વગર ગયા. ઉનાળાનો તાપ, અસહ્ય ગરમીને કારણે વરતાલ પહોંચ્યા તે દરમિયાનમાં મુક્તાનંદ સ્વામીને શરીરે ખૂબ તાવ આવી ગયો. મુક્તાનંદ સ્વામીની સેવામાં જે નાના સંત હતા એમણે મહારાજને વિનંતીના સ્વરમાં કહ્યું કે મહારાજ, મુક્તાનંદ સ્વામીને આપે આજ્ઞા કરી છે છતાં ટોપી પહેરતા નથી, અને ટોપી ન પહેરી એને કારણે આ શરીરની અંદર બળતરા ઉપડી છે અને તાવ આવ્યો છે, માટે આપ ફરીથી એમને આજ્ઞા કરો. મુક્તાનંદ સ્વામીને મહારાજ બોલાવે છે અને પૂછે છે, સ્વામી તમે કેમ ટોપી પહેરતા નથી? ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ, જે ટોપી પહેરવાથી અમે તમારા કહેવાતા હોય અને મારા શરીરને સુવિધા મળતી હોય તો એવી ટોપી મારે પહેરવી નથી, મારે તો એવી ટોપી પહેરવી છે કે જેથી અમે તમારા કહેવાઈએ. પછી જે રસ્તામાં પ્રસંગ બન્યો હતો એ બધો પ્રસંગ કહેવરાયો, કહી સંભળાયો. મહારાજ મુક્તાનંદ સ્વામીની ટેક અથવા તો મહારાજના કહેવા માટેની એમની જે લગન છે એ જાણી મહારાજ બહુ રાજી થયા. મુક્તાનંદ સ્વામીને મહારાજ ભેટે છે અને પછી આશીર્વાદ આપે છે, સ્વામી હવે તમે ટોપી પહેરશો ને તો પણ લોકો એવું કહેશે કે આ બીજા બધા બાવા છે અથવા તો સાધુ છે, અને આ જે મંડળ છે ને મંડળના મુખ્ય સંત છે, તમારા માટેની એવી ઓળખાણ કહે છે કે આ મુખ્ય સંત છે, આ બધાથી જુદા પડે છે. તો આવી રીતે મહારાજે આશીર્વાદ આપ્યા. એકવાર ગઢડાની અંદર મુક્તાનંદ સ્વામી વીણા વાદન કરી રહ્યા છે, કેલાના કાંઠે બેઠેલા છે અને મહારાજના આ રીતે મૂર્તિના પદો ગાઈ રહ્યા છે. અને એ સમયે ત્યાં આગળ કેટલાક અસદગતિને પામેલા જે જીવો છે એ બધા જીવો જાગ્રત થાય છે અને મુક્તાનંદ સ્વામીની સામે આવી અને ઉભા રહી જાય છે. મુક્તાનંદ સ્વામીએ જોયું કે આ બધા કોઈ અસદગતિને પામેલા જીવો છે, અને સ્વામીએ જેવું ભજન પૂરું કર્યું અને બધાએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી અમારા સામે દ્રષ્ટિ કરો, કંઈક અંજલિ આપો તો અમારી સદગતિ થાય. મુક્તાનંદ સ્વામી મહારાજનું ધ્યાન ધરી અને એમને સ્વામિનારાયણ મંત્ર આપ્યો, એમના પર પાણીની અંજલિ છાંટી અને સદગતિ આપી.
સ્વામિનારાયણ મંત્રની અંદર કેવી શક્તિ છે એનો એક પરિચય કરાવ્યો. અને સાચા અર્થથી સાચા ભાવથી જો ભગવાનનું મંત્રનું રટણ કરે તો

ભગવાનના મંત્રની અંદર એવો પ્રતાપ છે કે કાળ કર્મ અને એના પણ બંધન છૂટી જાય. અસદગતિને પામેલો જીવ હોય એ સદગતિને પામે. આવી રીતે મુક્તાનંદ સ્વામીએ કેટલાય અસદગતિને પામેલા જીવોની મુક્તિ કરી. હવે મહારાજને મુક્તાનંદ સ્વામીના મંડળને સુરત જવાની આજ્ઞા થાય છે. સુરત એટલે જવાનું થાય છે કે ત્યાં આગળ સત્સંગ કરાવવો થોડો કઠણ હતો. મુક્તાનંદ સ્વામીના મંડળને મહારાજ કહે છે કે તમે સુરત જાઓ. અને ત્યાંના જે ભાલચંદ્ર શેઠ એમનો પણ મહારાજને પત્ર આવેલો કે મુક્તાનંદ સ્વામી જેવા કોઈ સમર્થ સદગુરુ સંત જો અમારે ત્યાં આવે તો આ પ્રમાણે સત્સંગ સારો થાય. મહારાજે આજ્ઞા કરી અને મુક્તાનંદ સ્વામીનું મંડળ સુરત આ પ્રમાણે પહોંચે છે. મુક્તાનંદ સ્વામીની સાથે બીજા 50 સંતો છે. 50 સંતોનું મંડળ લઈ અને સ્વામી સુરત આવ્યા. સુરતની અંદર હજી ક્યાં સંતોને ઉતરવું કોઈ વ્યવસ્થા નથી, અને એક સાથે 50 સંતોનો તો ઉતારો ક્યાં આપવો. પણ બને છે એવું કે ત્યાં સુરતની અંદર અત્યારે જે રામપરા રોડ ઉપર મંદિર છે ને, એ મંદિરની જગ્યાએ એક બહુ જ મોટો બંગલો હતો. અને એ બંગલાને લોકો ભૂતિયો મહેલ કહેતા. મહેલ એટલે બંગલો, ભૂતિયો મહેલ કહેતા. ભૂતિયો મહેલ શા માટે કહેતા? તો એવું કહેવાય છે કે સુરતના એક સુથારની જાન ઘોઘા બંદર તરફ જઈ રહી હતી અને વાણમાં બેસી અને આ બધા જે જતા હતા એમાં બને છે એવું કે દરિયામાં તોફાન આવ્યું અને હોડીની અંદર જે જાનના બધા પેસેન્જરો બેઠા એ હોડી આખી દરિયામાં ઊંધી પડી ગઈ. પરણવા માટે જતા હોય અને એ વિષય વાસનાવાળા જે જીવ એ બધા અસદગતિને પામે છે, એટલે એ જ બધા જીવો અહીંયા આગળ આ જ પોતાનો જે મહેલ હતો ને એની અંદર આવીને વસ્યા. એટલે એ મહેલની અંદર કોઈ ઉતરતું નહીં, એની આજુબાજુ કોઈ ફરકતું પણ નહીં. મુક્તાનંદ સ્વામીનું 50 સંતોનું મંડળ આવ્યું છે, એને ઉતારો ક્યાં આપવો આ ખાલી જગ્યાએ જોઈ અને ભૂતિયા મહેલની અંદર સ્વામીને ઉતારો આપ્યો. બધા સંતો પણ આ ભૂતિયા મહેલની અંદર રાતવાસો કરે છે. રાતનો સમય થયો અને અસદગતિને પામેલા બધા જે જીવો છે ને એ બધાએ હાવ હવ હિમ ક્રીમ એવું બધો અવાજો કરવા લાગ્યા. સંતોએ જોયું કે આ તો કોઈ અસદગતિને પામેલા જીવ છે, પરંતુ સંત કુ ક્યા, કારણ કે તો ભગવાનને આશ્રય જ આવેલા છે. અને મોતને જેમ કરી કે જીવિત જૂઠું રહે મરવું તે મંગળ જાણે, આવી રીતે દેહને ખોટું કરીને ભગવાનની પ્રસન્નતાથી વિચરણ કરી રહ્યા છે. એટલે સંતોને ડર તો ન લાગ્યો અને સંતોએ સ્વામિનારાયણ મંત્રનો જાપ શરૂ કર્યો. એ

આ પ્રમાણે સ્વામિનારાયણ મંત્રની ધૂન લલકારીને અને બધા જે જીવો હતા ને એ બધા જેટલા બારે નહોતા આવ્યા ને, અસુપ્ત સુસુપ્ત હતા ને એ પણ બધા બારે આવ્યા. અને મુક્તાનંદ સ્વામી બધાના પર પાણીની અંજલી છાંટી અને કહ્યું, જાઓ બદ્રિકાશ્રમની અંદર અને ત્યાં તપ કરી અને તમારી મુક્તિ થશે. તો આ રીતે ભૂતિયો વાસ જે હતો એમાંથી ભૂતો બધા નીકળી ગયા. હવે તો મહેલ ખાલી થયો, એ મહેલ તો કોઈની માલિકીનો હતો હવે રહ્યો જ નહોતો, કારણ કે કોઈ ત્યાં જતું જ નહોતું. પછી એ સંતો માટે હંમેશ માટે ઉતારા માટે આ પ્રમાણે આપવામાં આવ્યો અને સંતોને પણ રહેવાનું એક સ્થાન થઈ ગયું. મુક્તાનંદ સ્વામીએ ત્યાંના અર્ધેશ્વર કોટવાલ, ભાલચંદ્ર શેઠ આ બધા નામાંકિત ભક્તોને ખૂબ સારો સત્સંગ કરાવ્યો. મહારાજને વિશે અનન્ય નિષ્ઠા કરાવી. મહારાજ મુક્તાનંદ સ્વામીના મંડળના વર્તનથી, મુક્તાનંદ સ્વામીની વાતોથી ત્યાં માહિતગાર થાય છે અને મહારાજ મુક્તાનંદ સ્વામી ઉપર ખૂબ રાજી થાય છે. મુક્તાનંદ સ્વામીનું મંડળ જ્યાં જ્યાં જાય ત્યાં સમાસ કરે છે. એટલે બીજા હરિભક્તોને પણ ઈચ્છા થાય કે મુક્તાનંદ સ્વામી અમારે ત્યાં આવે તો સારું. આગળ જાણ્યું એ પ્રમાણે અમદાવાદની અંદર મુક્તાનંદ સ્વામીનું મંડળ ગયું અને ત્યાં પણ મોટા મોટા સદગ્રહસ્થોને સત્સંગ થયો. હવે મુક્તાનંદ સ્વામી અમદાવાદ અને મેમદાવાદ આ વિસ્તારની અંદર સત્સંગ કરાવી રહ્યા છે અને અમદાવાદ અને મેમદાવાદની અંદર એક લોલંગર ભાવો હતો એ મહારાજની સામે પડેલો. કોણ જાણે કેમ મહારાજની સાથે એમને ખૂબ વેર દ્વેષ ભાવ હતો. અને આમી મહારાજે જ્યારે ભુજની અંદર જગજીવન રાવને પડકાર્યો ને ત્યાંથી એક પત્ર લોલંગરને લખેલો કે અમે હવે મેમદાવાદ અમદાવાદ આવીએ છીએ અને આ પ્રમાણે અમે ડભાણની અંદર યજ્ઞ કરવાના છીએ અને એ યજ્ઞમાં આવવાનું તને પણ અમે આમંત્રણ આપીએ છીએ. બળતું હોય એમાં ઘી નાખે તો શું થાય. એટલે લોલંગરને તો આમ સમસમી રહ્યો નથી કે સ્વામિનારાયણ આવે ત્યારે વાત. અને સ્વામિનારાયણની આવવાની રાહ જોતો હતો એમાં મહારાજે મુક્તાનંદ સ્વામીનું મંડળ મહેમદાવાદની અંદર મોકલ્યું. મહેમદાવાદની અંદર મુક્તાનંદ સ્વામી સત્સંગ કરાવી રહ્યા છે અને અમદાવાદ અને મહેમદાવાદ આ બંને વચ્ચે લોલંગર બાબાનો ખૂબ ત્રાસ છે. એની પાસે એવી નાગડા બાબાની જમાત હતી, ચારેય તરફ કાળો કેર વર્તાવતી હતી. પણ મહારાજે સંતોને એવી આજ્ઞા કરેલી કે આપણે તો ક્ષમા વિરસ્ય ભૂષણ, આપણને કોઈ ગાળું દે, ગાળ દે, તાડન કરે, મારે, તિરસ્કાર કરે, ગમે તે કરે, પણ આપણે સહન કરવું અને એનું સારું થાય એવું ચિંતવન કરવું. એટલે મુક્તાનંદ સ્વામીને મંડળની અંદર જે સંતો હતા એ બધા લોલંગરની ઘણી બધી ઉપાધિ છે છતાં પણ આ રીતે સહન કરે છે અને કોઈને કશું કાંઈ કહેતા નથી. મહારાજની આજ્ઞા છે, સંતો સત્સંગ કરાવવા માટે જાય છે, હરિભક્તોના ઘરે જાય છે, પણ લોલંગરના જે બાવાઓ છે જ્યાં જ્યાં જાય ને ત્યાં એમને ખૂબ ઉપાધિ કરતા હતા. મુક્તાનંદ સ્વામીના મંડળની અંદર ઘણા બધા સંતો હતા, એમાં એક કપિલેશ્વરાનંદ સ્વામી પણ હતા. અક્ષરાનંદ સ્વામી એમની વાતોમાં આ પ્રસંગ નોંધ્યો છે કે કપિલે એકવાર શ્રીજી મહારાજ ગઢડાની અંદર સંતોને કહે છે કે પહેલા શરૂઆતના વર્ષોમાં કેવું દુઃખ કષ્ટ પડતું એની કંઈ સ્મૃતિ હોય તો કહો. અક્ષરાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં આ બધા પ્રસંગ આવે છે. અદ્ભુતાનંદ સ્વામી પોતાનો વર્તાલનો દુષ્કાળવાળો પ્રસંગ કહે છે, અત્યારે પ્રસંગ હું ડિટેલમાં નથી કહેતો, પણ એ સમયે કપિલેશ્વરાનંદ સ્વામી પણ કહે છે કે મહારાજ અમને પણ એક પ્રસંગ યાદ છે. મહારાજ કે શું પ્રસંગ છે તમારો, તો કે અમદાવાદ મેમદાવાદની અંદર લોલંગર બાવાની જ્યારે ઉપાધિ હતી ને અને બાવાના એલા લોલંગરના બાવાઓ અમને જ્યારે માર મારતા ને ત્યારે અમે છે ને અમે સમસમી રહેતા અને અમને પણ એવી ઈચ્છા થતી કે આને કંઈક બતાવી દઈએ, પણ મુક્તાનંદ સ્વામી અમારી સામે મીઠી દ્રષ્ટિથી જોતા અને તમારી આજ્ઞાની યાદ અપાવતા ને એટલે અમે સમસમી રહેતા. એ સમયે કપિલેશ્વરાનંદ સ્વામી કહે છે કે મહારાજ આપની કૃપાથી મારી તાકાત કેવી છે. એમણે કહ્યું કે 40 મણ બાજરો ભરેલો કોઠી હોય તો એ કોઠીને હું આમ ફૂલની જેમ ફેરવી શકું. 40 મણ બાજરો ભરેલી કોઠી હોય તો એ કોઠીને હું આમથી આમ મૂકી શકું અને 5 મણનો લાડુ ખાઈ જાઉં એકલો. અને પછી કપિલેશ્વરાનંદ સ્વામી કહે છે કે મહારાજ હું હાથ આમ પોળા કરું અને બાવાઓ જો આમ હાથ પોળા કર્યા ને જે જેટલા અંદર આવે ને આમ ભીસું ને તો 4-4 બાવાઓ એક સાથે શ્વાસ ન લઈ શકે, આવી મારી શક્તિ. અને અંતરમાં આમ એવું થાય કે હમણે કંઈક કરી નાખું, પણ મુક્તાનંદ સ્વામી અમને કે નહીં, મહારાજની આજ્ઞા નથી તો આ બધું પણ અમે સહન કરેલું છે,
તો આવા બાવાઓ એમને ઉપાધિ કરેલી છે. એ બાવાઓ સાધુ સંતોને ખૂબ મારતા. મુક્તાનંદ સ્વામી મંડળના મુખ્ય સંત, સાથેના સંતો જ્યારે આવા બાવાઓ આવે ને ત્યારે સ્વામીને રૂમમાં રાખી દે, એનું શું કહેવાય, રક્ષણ કરે, ચારેય તરફ સંતો ગોઠવી જાય, પણ મુક્તાનંદ સ્વામીને માર ન પડે એની ખૂબ તકેદારી રાખતા હતા. પણ આ જે લોલંગરના જે બાવાઓ આવ્યા, એ બધા બાવાઓએ એવી યુક્તિ પ્રયુક્તિ કરી અને મુક્તાનંદ સ્વામી એક ઘરની અંદર, એક કોઈ બ્રાહ્મણનું ઘર હતું ને, ત્યાં સત્સંગ કરી રહ્યા અને ત્યાં આગળ બાવાઓ પહોંચ્યા અને પહોંચ્યા ને હવે તો કોઈ બીજો ઉપાય જ નહોતો અને મુક્તાનંદ સ્વામીને બાવાઓએ માર માર્યો, ખૂબ માર માર્યો. આપણી ભાષામાં કહે ને તો ઢોરને માર મારે ને એવો મુક્તાનંદ સ્વામીને માર માર્યો. મુક્તાનંદ સ્વામીની આંખોમાંથી લોહી વહેવા લાગ્યું, શરીર આખું લોહી લોહાણ થઈ ગયું અને શરીર ઉપર મારના છોડ આખા ઉઠી ગયા. અને આ વાતની જ્યારે મહારાજને ખબર પડી ત્યારે મહારાજની પણ પ્રકૃતિ ભંગ થઈ અને બ્રહ્માનંદ સ્વામી પણ સાથે હતા. બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે આ વાત જાણીને એટલે મહારાજને કહે છે કે મહારાજ, તમે અત્યાર સુધી દયાની વાત કરી, ક્ષમાની વાત કરી, પરંતુ હવે હદ થઈ જાય છે. આ પ્રસંગનું બ્રહ્માનંદ સ્વામીએ મહારાજ માટે એક કીર્તન બનાવ્યું અને બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ, તમે ક્યાં સુધી હવે દયા રાખશો? અત્યાર સુધી તો ઠીક, પણ મુક્તાનંદ સ્વામી જેવા સંત, જે કીડી જેવા પણ જીવને ન દુખવે એવા સંતને આટલો અને આવો માર મુક્તાનંદ બ્રહ્માનંદ સ્વામી મહારાજને એક કીર્તન લખીને મોકલે છે.

सारो आलस तजो भला होई के इतना मानो वचन हमारो। महाराज ने कहे महाराज तमे आळसू छो, હવે તમારી આળસ છોડી અને આટલું મારું વચન માનો, આવા જે હોય ને એને તો ટીટ ફોર ટેટ, એના સામે તો એવા જ થવું જોઈએ, અને તમે એનું કંઈક રોષ કશુંક અંતર મેં ધારો, થોડોક રોષ તો અંતરમાં ધારો, અમારાથી હવે રહેવાતું નથી, કાં પછી અમને આજ્ઞા કરો। મહારાજ મુક્તાનંદ સ્વામીની સાથે બીજા પણ મંડળની અંદર ઘણા એવા સંતો હતા, એ પણ બધાય સમસમી રહે છે, અને મહારાજ કહે છે કે હવે તો અમે જ આ પ્રમાણે બજ્જી બાજી હાથમાં લઈએ છે। મુક્તાનંદ સ્વામીના મંડળને કહે છે સ્વામી તમે ફરીથી સુરત તરફ વિચરણમાં જાઓ, અને હવે અમે અહીંયા જોઈ લઈએ છીએ। પછી તો મહારાજે એવા જે કાઠી દરબારો હતા ને એને પોતાની પાસે રાખ્યા, જે પટ્ટાદાવ ને તલવારબાજી ને બધું સારી રીતે જાણતા હતા, અને મહારાજની પ્રકૃતિ ભંગ થયો। મહારાજ પોતે મુક્તાનંદ સ્વામીને પેડેલું આ દુઃખ જોઈને એકદમ દ્રવી જાય છે, અને પછી કાઠી દરબારોને કહે છે કે હવે તો જે થવાનું હોય ભલે થાય, પણ આ પ્રમાણે લુલંગરને બતાવી દેવું છે। અને પછી તો મહારાજની જ્યારે આજ્ઞા કે ઈચ્છા થાય ત્યારે ચાર પાડા ચોકમાં જે હતા અસુરના અધિપતિ, અસુરોના જે અધિપતિ મુખ્ય સરદારો હતા ને એ આમ ચાલ્યા આવતા ને ચોકની અંદર દરબારો, એ ચારને તો ત્યાંને ત્યાં વિંધી દીધા। ચાર પાડા ચોકમાં જે હતા અસુરના અધિપતિ, બીજા ભણેણી ભાગ્યા ભાઈ આપણી પણ આગ હતી, બીજા તો પછી ડરીને ભાગી જ ગયા, પણ મુક્તાનંદ સ્વામીને આવું એક દુઃખ આવ્યું, અને એ દુઃખને લીધે પછી બીજા સમગ્ર સંત સમાજને સુખ થઈ ગયું, કારણ કે મહારાજે પોતે જ આવી દ્રષ્ટિ કરી, અને આ રીતે બીજા સંતોને જે આ ઉપાધિ થતી હતી એ મહારાજે પણ લાલ આંખ કરી, બ્રહ્માનંદ સ્વામીનું પદ કામ આવી ગયું કે રોષ કશુંક અંતર મેં ધારો। મહારાજે થોડોક રોષ અંતરમાં ધાર્યો અને આ રીતે સંત સમાજને માટે હંમેશનું સુખ કરી દીધું। મુક્તાનંદ સ્વામીનું મંડળ રાજસ્થાન મારવાડમાં જાય છે, સંતોને એવો નિયમ હતો કે ગળું ચીકણું કંઈ ખાવું નહીં, રાજસ્થાનની અંદર ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયેલા છે, અને એક બ્રાહ્મણને ખબર પડી અને એમને સંતોને પોતાના ઘરે આ પ્રમાણે જમવા માટે બોલાવ્યા। સંતો જમવા માટે ઘરે ગયા અને સંતોએ પોતાના નિયમની વાત આ બ્રાહ્મણને કહી છે કે અમે કોઈ પણ પ્રકારનું ગળું કે ચીકણું ખાતા નથી। બ્રાહ્મણે કહ્યું કંઈ વાંધો નહીં, હું ખીચડી બનાવીશ, ખીચડી બનાવો તો ખીચડીની અંદર પણ ઘી નાખતા નહીં, અમારો ઘી ન ખાવાનો નિયમ છે। બ્રાહ્મણે કહ્યું બહુ સારું, ખીચડી બની ગઈ, ઠાકોરજીને થાળ માટે જે ધરાવીને એ થાળની અંદર ફક્ત બે છાંટા ઘી આ પ્રમાણે ઠાકોરજીને નૈવેદ્યમાં મૂક્યું, અને ઠાકોરજીનો પ્રસાદીનો થાળ આ ખીચડીની અંદર પાછો મિક્સ કર્યો, ભેળવો, અને પછી સંતોની પંગત સ્વામી નારાયણ નારાયણ નારાયણ સંતો જમવા બેઠા। આત્માનંદ સ્વામી પણ મુક્તાનંદ સ્વામીના મંડળમાં છે, અને આત્માનંદ સ્વામી એ વચનની મૂર્તિ કહેવાય, એટલા માટે મહારાજે એકવાર સંતોની સભા ભરાવી છે, અને પછી કહ્યું છે ને જેવા છે આ આત્માનંદ એવા હો તે બોલો મુનિ વૃંદ, આત્માનંદ જેવા છે ને એવા હો તે બોલો। પ્રસંગ એવો બને છે કે મહારાજ વરતાલની અંદર છે અને આ સભા ભરીને બેઠા છે, અને એ સમયે મહારાજ આ પ્રસંગ પણ અદભુતાનંદ સ્વામીની વાતોમાં છે, એ સમયે મહારાજ સંતોને પૂછે છે તમે હરિભક્તો પાસેથી પોતા માટે કંઈ ન માગ્યું હોય એવા ઊભા થાવ। એક સંત ઊભા થાય છે કે મહારાજ મેં આજ દિવસ પર્યંત કોઈ જ કાંઈ વસ્તુ માગી નથી। મહારાજ એમની સામે જોઈને કંઈક બેસી જાઓ, પેલા સંત કે મહારાજ મેં કંઈ માગ્યું નથી, મહારાજ કે તમે પીપળાવને પાદર સોય દોરો માગ્યો હતો કે નહીં, સ્થાન અને પેલું કહે ને પ્રૂફ સહિત મહારાજ બતાવે છે। સંત બેસી ગયા અને કહ્યું હા મહારાજ મારું કપડું ફાટી ગયેલું અને એ વખતે મેં સીવવા માટે મંગાવેલું। પછી તો મહારાજે સંતોને ચપ્પુ સોય દોરો જીવન જરૂરિયાતની આ બધી વસ્તુ રાખવાની મહારાજે આજ્ઞા જ આપી। એ પ્રસંગ પછી મહારાજ સંતોને કહે છે કે જેવા હોત, પછી સંત જેવા છે આત્માનંદ એવા હો તે બોલ, પછી આત્માનંદ સ્વામી ઊભા થાય છે અને કહે છે કે મહારાજ મેં કોઈ વસ્તુ માગી નથી। મહારાજ પ્રમાણ કરે છે અને પછી કહે છે જેવા છે આત્માનંદ એવા હો તે બોલો મુનિ વૃંદ। આ પ્રસંગ બની ગયો છે, એ આત્માનંદ સ્વામી વચનની મૂર્તિ મુક્તાનંદ સ્વામીના મંડળમાં છે, અને અહીં આગળ સંતો જ્યારે ખાવાની શરૂઆત કરી
અને આત્માનંદ સ્વામીએ પણ એક કોળિયો મોઢામાં મૂક્યો અને એને ઘીની ગંધ આવી, સુગંધ આવી. અને મારવાડના સંત હોય, મારવાડી ભાષામાં બોલ્યા કે અનીડો ઘી ગંધાય છે. અનીડો એટલે સંતો, સંતો ઘીની આમાં ગંધ આવે છે અને મહારાજની આજ્ઞા નથી માટે ઘી ખવાય નહીં. મોઢામાં આવેલો કોળિયો કોઈ જૂટવી લે ને એવી ખરેખર પરિસ્થિતિ થઈ. સંતો તો મુક્તાનંદ સ્વામીની સામે આમ એકદમ દીન વચને જોઈ રહ્યા. ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા, શું કરવું? મુક્તાનંદ સ્વામી સાચા અર્થમાં મહારાજના મર્મગ્નિ સંત છે. મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં, મર્મગ્નિ સંત છે. સંતોની આ પરિસ્થિતિ પામી અને મુક્તાનંદ સ્વામી કહે છે કે ખીચડીમાં ઘી નાખ્યું નથી, મહારાજને ધરાવેલો પ્રસાદીનો જે થાળ છે ને એમાં ઘી નાખેલું છે, માટે સંતો બધા જમી જાઓ. અને આજ્ઞા લોપવાનું જે કંઈ દુઃખ થશે કે પ્રાયશ્ચિત હશે ને એ મહારાજની આજ્ઞાથી હું કરી લઈશ, પણ બધા જમી લો. સંતોને શ્વાસ નીચે બેઠો. હાશ, મુક્તાનંદ સ્વામી બહુ મધ્યમવર્તી માર્ગ અપનાવ્યો. સંતો બધા જમી લે છે અને જેવા મહારાજની પાસે ગઢડા સંતોનું મંડળ ભેગું થાય છે, મુક્તાનંદ સ્વામી સામેથી મહારાજને વાત કરે છે કે મહારાજ આવી રીતે અમારાથી એક ભૂલ થઈ છે અને આવી રીતે પ્રસાદીનું ઘી અમારાથી ખવાયું છે, તો જે કંઈ એનું પ્રાયશ્ચિત હોય એ અમે કરીએ. ત્યારે મહારાજ કહે છે કે આત્માનંદ સ્વામી જે ટેક, એના કરતાં તમારી જે સત્સંગની લાજ છે ને એ ચડી જાય છે અને તમે સંતોને સાચવા એ બદલ અમે તમારા ઉપર વધારે રાજી છીએ. મહારાજ મુક્તાનંદ સ્વામીના આ પ્રસંગથી આ પ્રમાણે રાજી થાય છે. બીજો પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ કે એકવાર નાના નાના સંતો બપોરના 4 વાગ્યા પછીના સમયની અંદર આ પ્રમાણે કંઈક ભૂખ્યા થયા હશે અને ભૂખ્યા થયા તે ફરતા ફરતા કોઠારમાં ગયા. અત્યારે તો કોઠારમાં જાય ને તો કોઠાર ભરેલા છલકતા હોય, એ વખતે તો કોઠારમાં પણ કંઈ હોય જ નહીં. તે છતાંય સંતોને થયું કે કદાચ કંઈક હોય તો, અને હોય તો શું હોય, ટાઢા રોટલાના ટુકડા પડેલા હતા પણ એ પણ મીઠા લાગે ને. માણસ જ્યારે ખૂબ ભૂખ્યો થાય ને ત્યારે એ પણ એને મીઠું લાગે, મિષ્ટ ભોજન.

મુક્તાનંદ સ્વામી જોયું કે સંતોના હાથમાંથી રોટલા અને મોઢામાંથી રોટલાના ટુકડા પડી ગયા છે. પ્રસંગને પામી અને મુક્તાનંદ સ્વામીએ તરત જ કીધું કે અમને ભૂખ લાગી છે, કંઈક હોય તો લાવો ખાઈએ. સંતો રાજી થયા અને કંઈક વાહ. મુક્તાનંદ સ્વામી આવી રીતે સંતોને સાચવી લેતા. સુરતની અંદર મુક્તાનંદ સ્વામીનું મંડળ હતું ને, ત્યારે એક સાધુ એમની સાથે મંડળમાં ફરતા હતા અને સાધુને કંઈક વાસના ઉપડી અને ઈચ્છા થઈ કે મારે ઘરે જતું રહેવું છે. મુક્તાનંદ સ્વામી એને સમજાવ્યા અને પછી કહ્યું કે હમણાં નહીં, અને આપણે સુરતથી જઈએ ને પછી જજો. મુક્તાનંદ સ્વામીએ હરિભક્તોને કહીને 70 દિવસની રસોઈ ગોઠવી દીધી અને પેલા સાધુને દરરોજ નવું નવું આ તે જમાડે વાત કરે. 70 દિવસ પછી સ્વામીએ પેલા સાધુને પૂછ્યું કે હવે તમારી શું ઈચ્છા છે? કે સ્વામી, મારા અંતરમાંથી જે વાસના હતી, મારા અંતરની અંદર જે વિકાર અને વિચાર હતા, આપે પ્રસાદી મને જમાડીને એ દિવસથી નાશ પામી ગઈ છે. આ પ્રસંગ મહારાજે જાણ્યો ત્યારે પણ મહારાજ ખૂબ રાજી થાય છે. હવે એકવાર એવું બને છે કે મહારાજ સંતોની સભાની અંદર બધાને પોતાની વિશેષતા પૂછે છે કે તમારી શું વિશેષતા છે, તમારી શું વિશેષતા છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, કોઈ માર કરતો આવતો હોય, ગમે તેવો ખીજાયેલો હોય ને, તો પણ આપની કૃપાથી મારી પાસે આવે ને તો એનો ક્રોધ ઓસરી જાય. અને ગઢડાની અંદર આવો પ્રસંગ બને છે કે નાગડા બાવાની જમાત આવે છે અને હાથમાં ચીપિયા ને ત્રિશુળ ને ભાલા ને આ બધું લઈને કાલી રોટી ધોલી દાલ, કાલી રોટી ધોલી દાલ, આવું કરતા કરતા આશ્રમ દાદાના દરબારની અંદર પ્રવેશ કરે છે. મહારાજે જાણ્યું કે આમાં તો આ બધા ખૂબ વેગમાં આવી રહ્યા છે અને એમણે કહ્યું કે અમારા મંદિરના મુખ્ય મહંત આ છે, એમને તમે જઈને વાત કરો. મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા એટલે મુક્તાનંદ સ્વામીએ તેનું સ્વાગત કર્યું અને કીધું, પધારો પધારો વૈકુંઠનાથના પાર્ષદો. સન્માન કોને નથી ગમતું, એવું કહે છે ને કે પ્રશંસા છે ને એ તો ખુશામત તો ખુદાને પણ પ્યારી. પ્રિય વાક્ય પ્રદાન એને સર્વે તુષ્યંતિ જંતવઃ. કોઈ પણ વ્યક્તિને મધુર વચને બોલાવે, પણ કુમાર સંભવની અંદર કે હિતમ મનોહારી વચમ સદુર્લભમ, સૌથી અઘરું આ જ છે કે કોઈને પ્રિય વાક્યથી સાચા અર્થમાં હૃદયથી સન્માનવું, માન આપવું ને, એ અમાની માન દહ માન્ય. પોતાના અંતરમાં માન ન હોય ને એ જ બીજાને સન્માન આપી શકે છે, માન આપી શકે છે. મુક્તાનંદ સ્વામી સાચા અર્થમાં એવા સંત હતા એટલે એણે તો અંતરથી કહ્યું, પધારો પધારો વૈકુંઠનાથના પાર્ષદો. અને આ પાર્ષદો તો ફૂલીને ઢોલ જેવા થઈ ગયા, આપણે વૈકુંઠનાથના પાર્ષદો છીએ. જે આમ ત્રિશુળ ને ભાલા ધમધમ કરતા આવતા હતા ને એ શાંત થઈ ગયા અને પછી કહ્યું કે અમારે તો કાલી રોટીની ધોલી દાલ રસોઈ જોવે છે. મુક્તાનંદ સ્વામી કે એમાં શું, તમે જે માગો એ આપીશું. આટલું કહ્યું એનો ક્રોધ શાંત થઈ ગયો. દાદાના દરબારની અંદર તો મહારાજીની આજ્ઞાથી નિત્ય નવી રસોઈઓ અને આવું બધું થતું હતું. એ દિવસે કંઈ એવી જ રસોઈ હશે, એ બધાને જમાડે છે. પણ સ્વામી જે બોલેલા ને કે કોઈ માર માર કરતો આવતો હોય તો અમારા દર્શન કરે તો એને શાંતિ થઈ જાય, એવું મુક્તાનંદ સ્વામીનું પવિત્ર જીવન હતું. તો એમના જીવનની અંદરથી કેટલાક આવા જે વિશિષ્ટ ગુણો છે આપણે પણ અપનાવીએ. સ્વામીના જીવનની અંદર એવી સાધુતા હતી, એવો મહારાજે મધ્યના 27ના વચનામૃતની અંદર પૂછ્યું ને કે સ્વામી, અમારે તો 1,00,000 રૂપિયાનું નુકસાન થાય તો એ ક્રોધ ન આવે, અને તમારે ક્રોધ આવે એનું શું, તમારે ક્રોધ ન આવે એનું શું કારણ છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ, એક તો સાધુતાનો માર્ગ, બીજું મહારાજનો મહિમા, ભગવાનનું મહાત્મા જાણીએ છીએ, એને કરીને અમને પણ ક્રોધ આવતો નથી. અને કદાચ ક્રોધ આવે ને તો એ ક્રોધ જાજો સમય સુધી ટકતો નથી. મોટા પુરુષના જીવનની અંદર, બાપાના જીવનની અંદર પણ આપણને આવું જોવા મળે છે કે સ્વામીશ્રીના જીવનની અંદર આજી ઉગ્રતા પણ કોકવાર આપણને દેખાય ને, પણ એ પોતા માટે નથી હોતું, પરંતુ એ છેલ્લાના 14ના વચનામૃતમાં લખ્યું એવા જે મોટા સંત એને બાહ્ય દ્રષ્ટિએ વર્તવું ને, એ તો અનંતને સુખજી અને જળભરત જેવા કરે. એટલે એમનામાં આવું હોતું નથી, પણ બાહ્ય રીતે એમને અપનાવવું પડે છે, સ્વીકારવું પડે છે. અને બાહ્ય રીતે વર્તે એટલે કે આપણે જે રીતે વર્તીએ છીએ એવું વર્તે ને, ત્યારે બીજાને ઘણો સમાસ થાય છે અને આવી ઊંચી સ્થિતિ પણ પ્રાપ્ત થાય છે. તો મુક્તાનંદ સ્વામીના જીવનના કેટલાક પ્રસંગો અત્યારે આપણે જોયા, બાકીના પ્રસંગો એમના જીવનના આવતીકાલે આપણે સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.

0: આવો ઉત્સાહ કાયમ રહે રાતને દિવસ, તો આપણે સત્સંગ કરવો કહેવાય. બધાને ઉત્સાહ તો છે જ, ના નથી, પણ એ પહેલાં તો તમે અક્ષરધામ ના મૂકતો છો, નહીં તો આ ક્યારે બને નહીં. આવી લપસની ભૂમિ આવેલા તો ક્યાંય ને ક્યાંય જતા રહે, પણ આ સત્સંગને નાતે મા બાપ સંસ્કાર એને લીધે બધા સત્સંગમાં રહ્યા છે. અને હવે સત્સંગ તમે કાયમ કરતા રહો એ પ્રાર્થના, કેમ કે સત્સંગ છે ને બહુ મોટી વસ્તુ છે. બીજું બધું મળે. મહારાજે કહ્યું કે અનંત મા બાપ કર્યા છે. દરેક જન્મમાં એક મા બાપ તો હોય, અનંત મા બાપ કર્યા છે. અને બીજી બધી હાથી ઘોડા બીજી બધી સાહેબી આપણે ભોગવી છે, પણ મહારાજે કહ્યું કે સત્સંગ મળવો દુર્લભ છે. જેને સત્સંગ મળ્યો એ આપણને લાગે કે આ સત્સંગ બાળકની રમત લાગે છે, અને બાળકની રમત નથી. આ ઉપર ઉપરથી દેખાય બાળકની રમત લાગે, પણ જો ઊંડા ઉતરો તો આપણે ભદ્ર સ્વામીએ બધી વાત કરી કેટલા ઊંડા ઉતરા અને કેટલું બધું સંશોધન કરે. બધા શાસ્ત્રોમાં વાત પડેલી છે, અક્ષરને બધા શાસ્ત્ર એમને વાત કરી. એટલે આપણે કંઈ આ ખૂણાનું ખેલ નથી. અને આ જાહેરમાં જગ હમણાં બે દિવસ પહેલાં પરમ તત્વ સ્વામીએ એક પુસ્તક લખ્યું છે, એ પણ વિદ્વત જગતમાં. અને બધા બધું લખાય છે એમાં અંદર, બધી મહારાજની વાત, મહારાજના નિયમો અને આપણે ફિલોસફી તત્વજ્ઞાન એ બધું અંદર સંક્ષિપ્તમાં બહુ સારી રીતે લખ્યું છે. અને અંગ્રેજી વાંચનારા એને જે દુર્લભ હતું બધું આપણું સાહિત્ય એ બરાબરનું પીરસાશે અને બધું કામ થશે. ટૂંકમાં આપણો સત્સંગ ખૂણાનો ખ્યાલ નથી. હવે વિશ્વના ફલક ઉપર આવી ગયું છે અને બધે ખૂણા બધા ખૂણામાં નવખંડ ધરતીમાં આ સત્સંગ ચાલે છે, બોલાય છે. એટલે એ બહુ મોટી વસ્તુ છે. સત્સંગ નામ પણ બહુ મોટી વાત. આપણે અનંત જન્મથી ભટકે છે, અનંત જન્મથી જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ, અને હવે ફૂલ સ્ટોપ આવ્યું છે. હવે આ મહારાજ સ્વામીનો જોગ થયો એટલે, અને એ આપણા જેવા થયા, અને આપણે ઉપર બધ અનહદ કૃપા કરી. નહીં તો સત્સંગ મળે નહીં, આપણા પ્રયત્નથી તો સત્સંગ થાય જ નહીં, બિલકુલ નહીં. એટલે મહારાજ સ્વામી પૃથ્વી પર પધાર્યા અને અમને પોતા જેવા થયા, આપણા જેવા થયા, અને આપણને આ સત્સંગનો લાભ મળી રહ્યો છે. પણ સત્સંગ મારા એક અનંત જન્મના સાધનો, જેટલા સાધનો કર્યા એના સારરૂપે સત્સંગ વસ્તુ મળી છે. દેખાતું નથી, આમ જેમ જેમ આપણે ઊંડા ઉતરીએ એમ સમજાય. ઉપર ઉપરની વાત નથી, પણ જો ઉપર ઉપરથી પણ ઘણો લાભ આવે, ઉપર ઉપરથી કેટલો આનંદ હોય છે. કારણ કે આ ભગવાન પ્રગટ છે એને લીધે આપણે આનંદ થાય છે. પણ ઊંડા ઉતરીએ જેમ જેમ તો બહુ અંદર સમજવાનું છે, અને સમજીએ એટલે એનો જે આનંદ આવે એ તો ગજબનો કહે. જેમ જેમ જો મહારાજના વખતમાં અને ત્યાર પછી આ બધા હરિભક્તોને કેટલી મુશ્કેલી હતી, આર્થિક સામાજિક કૌટુંબિક બધી જાતની મુશ્કેલીઓ, પણ એમાં સ્થિર રહ્યા છે, ડગ્યા નથી, નિષ્ઠા છોડી નથી, નિષ્ઠાના ભોગે કોઈ વસ્તુ કરી નથી. એટલે એ જ બતાવે છે કે આ વસ્તુ શું છે. આપણને જે આ જગતમાં સ્થિર રહેવું ને એ બહુ મોટી વાત છે. બેલેન્સ્ડ જીવન, બેલેન્સ કોઈ નથી રહી શકતું. મહારાજના સ્વામીના જ્ઞાન વગર કોઈ રીતે આ બેલેન્સ જીવન થાય નહીં. થાય તો જો અત્યારે આપણને ગમે એટલું જ્ઞાન ધ્યાન હોય તો એને ગધેડો કહેવામાં આવે, બધું સરી જાય, બધું જ્ઞાન ધ્યાન બધું ઉડી જાય એક જ શબ્દમાં. પણ જે આપણા હરિભક્તો ગમે એટલી મુશ્કેલીમાં પણ સ્થિર રહી શકાય એ બતાવે. ગીતામાં જે લખ્યું છે સ્થિત પ્રજ્ઞાના લક્ષણ, એવા આપણા હરિભક્તો પણ એના જેવા જ સ્થિત પ્રજ્ઞા હતા. એ બહુ મોટી વાત કરીએ તો કોઈને મનાય નહીં, પણ મહારાજને તો ચિંતા જ નથી અને હરિભક્તોની ચિંતા નથી. એ તો પોતાને નિષ્ઠા ભગવાનમાં જોડાયેલા છે અને પોતે ભજન ભક્તિ કરી શકે સારી રીતે, એ જ એટલું જ હતું છે. બીજા જાણે ના જાણે કોઈ વસ્તુ જ નથી. એટલે સત્સંગ ખરેખર તો જ્યારે આપણે સ્થિર રહીએ, અને પછી તો પછી સત્સંગ સમજાય. સત્સંગ એમને ના સમજાય, આપણે સ્થિરતા રહે પછી સત્સંગની વાત ઉગે, મોક્ષની પ્રાપ્તિની વાત ઉગે, પછી ખરેખરી મજા આવે. અને એવા સત્સંગ મહારાજના વખતમાં હજારો એકાંતિક ભક્તો થયા છે, અતિ નિર્વસનિક થઈને કોઈ જાતની ઈચ્છા કર્યા વગર ભગવાનમાં જોડાયા અને ભગવાનમાં સ્થિર રહ્યા છે. અને એવી પરંપરા, મહારાજે ધ્યાની હતા, જ્ઞાની હતા, તપસ્વી હતા, અંતરયામી હતા, વચનસિદ્ધ હતા, બધા જ હતા. બધી જાતના પુરુષો સત્સંગમાં હતા, પણ મહારાજે નિષ્ઠાવાળા હોય એને નંબર આપ્યો કે નિષ્ઠા મોટા મોટું સાધન છે. બીજું બધું તો ઠીક, પણ નિષ્ઠા હોય એને કાંઈ બાકી રહે નહીં. ગુણાતીતાન સ્વામી પણ કહું, જેને નિષ્ઠા થઈ તેને સર્વે થઈ રહ્યું, એને કાંઈ કરવું રહ્યું નથી. જો નિષ્ઠા, અને નિષ્ઠામાં વધારો થાય જેટલો બધા એટલા બધા દોષ અને જગત ખરતું જાય. અને ખરેખર નિષ્ઠા થાય ભગવાન સિવાય કાંઈ રહે નહીં. એટલે એવું આપણું જ્ઞાન છે, આવું બધું ઉપર ઉપર દેખાય એવું નથી. ઊંડા ઉતરીએ, અસંતો બધા ઊંડા ઉતરે છે, પ્રવચનો કરે એ ઊંડા ઉતર્યા છે, એમને બધું ખબર છે કે આ શું વસ્તુ છે. તો જે ઊંડાણથી આ સત્સંગ થાય ક્યારે છૂટે નહીં, ક્યારે છે ગમે એટલો એને હલાવે કરે પણ સત્સંગ છૂટે નહીં. એટલે એવો સત્સંગ છે, એટલે આપણે આ સત્સંગ આ માર્ગે ચાલ્યા છે. ને બધા બાળકો છે, બાળ મંડળ છે, એ બધા મુક્ત જ છે. બધા આગળ જતા આ લોકો કાર્યકર થશે અને કેટલું જ્ઞાન રેલાવશે અને બધું 15 વર્ષમાં તો બધું આપણું સ્ટેન્ડર્ડ બહુ ઊંચું આવી છે, એટલે ઊંચું તો છે જ, પણ વિદ્વત જગતમાં જેને અંગ્રેજી માધ્યમ છે એના માટે દરવાજો ખુલશે. બાકી એ તો મહારાજના વખત મહારાજ પધાર્યા ત્યારથી બધું ખુલું ગયું છે અને સર્વોપરી પ્રાપ્તિ તે વખતથી જ છે. પણ હવે આ બીજાને લાભ મળશે એવા સત્સંગ, એટલે સત્સંગ જેવું તેવું નથી. સત્સંગની કિંમત બહુ છે. સત્સંગ આપણે ઉપર ઉપરથી કરીએ તો સત્સંગ છૂટી જાય, પણ સહેજ ઊંડા ઉતરીએ એટલે એના માટે જરા આપણે તાત્વિક દ્રષ્ટિ રાખીને આપણા સાહિત્ય છે એમાં બધું ઘણું બધું આવી જાય, એ સાહિત્યનું વાંચન કરીએ અને એમાં બધું ઘણું બધું જ્ઞાન થશે, આપણી દ્રઢતા થશે, ઉપાસનાની નિયમનની દ્રઢતા થશે. એટલે અત્યારે તો તમારા પોતાના બળથી નિયમ પાડો છો, પણ પછી જ્ઞાન થશે તો સહેજે પડાશે નિયમ, સહેજે જરૂર નહીં પડે. એટલે એવું બધું છે, એટલે આ સત્સંગ દ્રઢ કહીને રાખજો. અમારા દેશમાં છે ને, દેશમાં બંડી હોય એની નીચે બંડી હોય અને એની અંદર ખિસ્સું હોય, તો ખિસ્સામાં પૈસા મૂકે અને ચાલતો હોય બસમાં હોય ગમે હોય તો એ 15-15 મિનિટ હોય સહેજે હાથ જાય, એને કહેવું ના પડે આમ જાય પછી. જે એવી રીતે સત્સંગ દ્રઢ કહીને રાખજો, પેકેટ પોકેટમાં છૂટી ના જાય, લપસી ના જાય, કાણું ખીસું હોય નીકળી ના જાય, એ તો સત્સંગ દ્રઢ કહીને રાખજો. એ જ પ્રાર્થના.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનો 76મો, ક્રોધી ઈર્ષ્યાવાળો કપટીને માનીનું. સ્વામિનારાયણ હરે. સંવત 876ના પ્રથમ જ્યેષ્ઠ સુધી એકાદશીનો દિવસ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનજી મહારાજ પોતાના ઉતારણ વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા. મહારાજની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા. બીજા બધા હોય પણ સ્પેશિયલ મોટા મોટા સાધુ કેટલા બધા. અને શ્રીજી મહારાજે વાત કરી તેમની આગળ શ્રીજી મહારાજે વાર્તા કરી, મોટા મોટા સાધુ આગળ વાર્તા કરી. બીજા તો નાના મોટા હોય બરાબર છે, પણ મોટા મોટા સાધુ બધા બેઠા હતા અને તેમની આગળ મહારાજે વાર્તા કરી. ક્રોધી ઈર્ષ્યાવાળો કપટી અને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય, તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. જો મહારાજને કોની સાથે બને છે, જે આવા હોય એની સાથે તો બને જ નહીં. ક્રોધી આપણે તપાસવું જોઈએ કે મારે ક્રોધ છે તો નંબર આઉટ. ઈર્ષ્યાવાળો, ઈર્ષ્યા છે કોઈની ઉપર ઈર્ષ્યા છે તો આઉટ. કપટી છો તો આઉટ. અને માની એ ચાર, અને માની તો સર્વોપરી કહેવાય, માની તો ક્લાસ જ નથી. આ સત્સંગમાં માની જે હોય એની ક્લાસ જ નથી. આઉટ આઉટ આઉટ. ક્રોધી, ઈર્ષારો, કપટી ને માની ચાર પ્રકાર જે મનુષ્ય, તે જો હરિભક્ત હોય, બહારની તો વાત નથી, હરિભક્ત આપણે બેઠા છીએ એમાંના જ, જે હરિભક્ત હોય તો પણ તે સાથે મારે બને નહીં, બીજા સાથે તો ક્યાં લેવા દેવા છે, જે આશરો નથી અને એની રીતે કામ કરે. પણ હરિભક્ત હોય, આ ચાર પ્રકારના દોષ, એકે દોષ બંધન હોય તો તે સાથે મારે બને નહીં. તો આપણે તપાસ કરવું, પ્રયત્ન હોય તો પણ મોટી વાત છે, નહીં તો ઘણાને ખબર જ ન પડે શું ક્રોધ, શું ઈર્ષા, શું કપટ, ચાલે જ રાખે આવન જાવન. વર્ષોથી સત્સંગ કરતો હોય, સત્સંગી હોય, સંત હોય, તો પણ આ જો ચાર મહિલા હોય, પ્રયત્ન હોય તો બરાબર છે, પ્રયત્ન હોય કે આ દોષો ટાળવા માટે પ્રયત્ન હોય તો મહારાજ કંઈ રેમ કરે. પણ બિંદાસ મનસ્વી રીતે આમ ફૂલ્યો ફાટ્યો ફરે, સત્સંગો ભલે આવે જાય, મોટેરો કહેવાતો હોય બધા, પણ તો મહારાજની આગળ એ ના ફાવે. તેમની આગળ સિદ્ધિમાં વાર્તા કરી છે, ક્રોધી, ઈર્ષારો, કપટીને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય, તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. હવે ભગવાન સાથે બને નહીં તો શું ધાર્યું, શું ભગવાન શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન એ ક્યાં અને આપણે ક્યાં, આપણે કાદોમાં ખતપતતા અને ભગવાન સાથે મેળ, કેટલી મોટી વાત, જે જેની ઉપર કોઈ સત્તા નથી એ એમની સાથે મેળ પડે. અને જો આપણે આવા ધંધા કરીએ તો મહારાજ કઈ રીતે આપણને નભાવે, તો આપણા પ્રયત્ન હોવા જોઈએ તો મહારાજ આપણી દ્રષ્ટિ કરે. પ્રયત્ન જ ના હોય અને ફૂલ્યો ફાટ્યો ફરતો હોય, મનસ્વી રીતે કરતો હોય તો મહારાજ એ જ, એની સાથે અમારે બને નહીં. બને નહીં એટલે તો થઈ રહ્યું ને, કેવા ભગવાન અને આપણે કેવા કાદોમાં ખતપતતા, એ સાથે બને. મારે કે આટલું જ, આ દોષો ટાળવા પ્રયત્ન કરતો હોય તો મહારાજ એકની સાથે બને. અને કામી તો મારે કોઈ કાળે વિશ્વાસ જ નથી, જે સત્સંગી છે. અને કામી માણસ હોય મારે કહે કે એ તો અમારે વિશ્વાસ જ નથી, કે જે સત્સંગી છે તો એ અમારે વિશ્વાસ થાય નહીં. અને કામી તો સત્સંગમાં હોય તો એ વિમુખ જેવો છે, જો એને જાણ પણ હોવું જોઈએ મારામાં આ દોષ છે, અને પ્રયત્ન પણ કરતો હોય ભક્તિ ભજન સ્મરણથી આ દોષને ટાળવા માટે પ્રયત્ન કરતો હોય તો બરાબર છે. પણ પ્રયત્ન જ કરતો ના હોય તો બાકી આ બને નહીં. પ્રયત્ન કરતો હોય તો બરાબર છે. અને કામી તો સત્સંગ હોય તો વિમુખ જીવો છે, અને જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય. હવે બીજી વાત કરે છે, મારે પંચ વર્તમાનમાં, તમારે પંચ વર્તમાન છે, અમારે સાધુને પણ પંચ વર્તમાન છે, એમાં પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, સંપૂર્ણ બધું પાળતો હોય બધું, અને ગમે તે અવચનના ભીડામાં ભચનના ભેળામાં લઈએ અને એનું ગમતું મુકાઈને અમારા ગમતું રાખીએ તો પણ કોઈ તે દેહ પર્યંત મૂંઝાય નહીં એવું હોય તે પાકો સત્સંગી છે. હવે સત્સંગીમાં નંબર પહેલાં તો પડે. તમે કોણ? સત્સંગી. સત્સંગી તો એક કંઈ લક્ષણ ના હોય એ સત્સંગી કહેતા હોય. પણ જે પાકો સત્સંગી કોને કહેવાય કે પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ ના હોય, બધું સાર ધાર બધું નિયમ પાળતા હોય જે આપણે એને પણ અને એનું મનગમતું મુકાવે. મનગમતું મુકાવે તો બહુ મોટી વાત છે. સ્વામી ગુણાતીતાન સ્વામી કહ્યું, કરોડો જન્મ આપણે લીધા પણ તન મનનું ધાર્યું કરીએ છીએ. હવે મનનું ધાર્યું તો ખબર ના પડે અને મનનું ધાર્યું થઈ જાય તો જો આવી રીતે કોઈ વાતે ખોટ ન પડતો અને એનું ગમતું મુકાઈને અમારા ગમતામાં રાખીએ તો પણ દેહ પર્યંત કોઈ તો મૂંઝાય નહીં. તમારે કહે એ પાકો સત્સંગી કહેવાય. એવો હોય તે પાકો સત્સંગી. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજ હેત થાય છે. આવા હરિભક્ત હોય તો આપણે બધાને ગમે તો મહારાજને ગમે એમાં શું નવાઈ છે. તો એવો જે હોય પાક અમથા અમથા આમ આમ કરીને એ ભગવાન છેતરા એવા નથી. ગલી પચ્ચી કરે એવા છે ભગવાન છેતરા એવા નથી મહારાજને. અને આ વર્તમાન તો આપણા આપણા પોતાના લાભ માટે છે આ રીતે. અને તમે ભગવાનની સમીપે ખૂબ ખેંચાયા કરો આ વર્તમાન હોય તો. અને આ વર્તમાન અને સહેજાનંદી વર્તમાન સહેજાનંદ મહારાજ એ બીજા તો ઘણા બધા કડક સાધનો કરતા હોય ઊંધે માથે લટકતા હોય ને એ મહારાજે માન્ય નથી. મહારાજ જે સીધું સાધું જે આપણા લાભમાં છે ભક્તિ કરતા આપણા લાભમાં છે આ વર્તમાન સહેલા છે. એટલે એ રીતે મહારાજે કહ્યું કે જો અમારા આવી રીતે જો રહે તો પાકો સત્સંગી છે. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજ જ હેત થાય છે. આપણને હેત થાય તો ભગવાન થાય એમાં તો શું નહીં. તો આવા હરિભક્ત હોય ખરેખર જે આપણે બધા હરિભક્તો છે બેઠા છે અને જેના વર્તમાન ચોખ્ખા હોય નિયમ ધર્મ હોય તે સહેજ જ બધાને ગમે. તો ભગવાનને ગમે એમાં તો કઈ વાત છે. તો આવા ભક્ત થવું મહારાજના નિયમ સહેજાનંદી નિયમ. બીજા બધા બહુ કડક નિયમ હોય એની નથી એ નથી. જે મહારાજે બતાવેલા મહારાજે જે નિયમ બતાવેલા છે એ નિયમમાં રહે. અને એ નિયમ તો સહેલા છે જે સમજી. અને ભક્તિભાવ હોય તમારે જેટલો ભક્તિભાવ હોય એટલો આ નિયમ પાળવામાં સહેલું પડે. ને એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. ભગવાન તો બધા પર હેત કરે જીવ પ્રાણી માત્ર. પણ ભગવાન તો સ્વભાવ જ છે હેત કરવાનું. પણ આવા હોય જે આવા આવી રીતે વર્તતા ન હોય તો મહારાજ હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. પરાણે હેત કરવા મારા તો સ્વભાવ છે હેત કર અને ખૂબ માથું મારીને હેત કરાવી પણ તો ઉથડકીને પાછું હટે મન. અને એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે અને અમારી એ જ પ્રકૃતિ જે આપણે આપણા બધા કહીએ ને મારો સ્વભાવ આવો છે સ્વભાવ છે. મહારાજે કહ્યું કે અમારી એ જ પ્રકૃતિ છે. જો મનુષ્ય મહારાજની પ્રકૃતિની ક્યાં વાત છે, તો ભગવાન છે, એ તો બધાથી પર છે. પણ તોય મહારાજ મનુષ્ય રૂપે આવ્યા છે, તો મહારાજે આવી રીતે વાત કરી કે મારી તો એ જ પ્રકૃતિ છે જે, અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે, જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય. ભક્તિ નહીં, પૂર્ણ ભક્તિની પરિપૂર્ણ ભક્તિ, એટલે બધી રીતે એક શ્રીજી મહારાજને જ વશ, અને મહારાજને જ મહારાજ ધ્યાન ભજન સ્મરણ અને બધું જ કરતો હોય, એટલે અતિ નિર્વાસનિક થઈને ભગવાનની પૂજા ભક્તિ કરે એની વાત છે. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે, જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય, તે ઉપર જ, તે ઉપર ઉપર જ હેત થાય છે. બીજા માટે બીજા હોય ભલે હોય, પણ અમે હેત થાય નહીં. ઇતિ વચનામૃતમ, એ રીતે પ્રથમનું 76મું વચનામૃત થયું.

जो कीर्तन आराधना चालू ज रहेशे जो योगी अरे प्रमुख साईं महाराज सर्वोपरि भगवान ना सर्वोपरि संत था क्यों डंको वगाड़ो अने दरेक ने स्मृति एमनी थाय कई कई कई प्रसंगों उभा था अने बापा नो एकदम याद आवे छे ए एनु कारण संतो तो बधा घणा होय पण स्वामी बापाए जे भगवान साथे अखंड तार जोड्यो तो एवो आ भाग्य बने बीजा भजन भक्ति एकांतिक भक्ति करे सेवा करे भक्ति पण भगवान साथे एक तार रहो हमेशा अखंड एमनी एमना मय ए पोते थई गया होय एवी ते आप बापाए सुख आप्यो छे अने दरेकने स्मृति रही छे अने स्मृति आपणे ઘૂંટતા રહેવું યાદ કરતા રહો આ બધું એક જ છે મહારાજથી લઈને બધા સદગુરુ સંતો ગુણાતીત ગુરુઓ એ બધી એમની સ્મૃતિ આપણે રાખવાની બીજું બધું તો ઠીક પણ આવા પ્રસંગો જે હોય આપણે અંતરમાં ઉતારી દેવાનું કારણ કે એક જ છે બધું એટલે શાસ્ત્રીજી મહારાજ કહો યોગી આપા કહો પ્રમુખ સાહેબ મહારાજ કહો એ બધા એકના એક છે એટલે એમની સ્મૃતિ કાયમ રાખવી અને એમાં આપણે જેટલા પ્રસંગો બન્યા છે એમની સાથે એ યાદ રાખવા અને કેમ કે એવા સંત છે એવા સંત પરમ પવિત્ર સંત જેને જોટું ના જડે એવા બીજા સંતો આપણે બધાને યાદ કરીએ પણ આ વિશેષ આપણે આત્મસાત કરી લેવાની વાત અને એવા સંતો એ પ્રમુખ સાહેબ મહારાજ ખાસ સ્મૃતિ રાત દિવસ કરી અને આ કીર્તન આરાધના છે એમના નિમિત્તે જ છે અને બધું ખાસ આપણે ઘૂંટી લેવું અને બધું પુનઃસ્મૃતિ કરવી એ વિસારી નહીં આ અંત સમયે આ જ કામ આવશે આ બધી સ્મૃતિઓ કંઈક પણ અમને સાંભળી આવે તો આપણને અખંડ ભગવાન સાથે તાર થઈ જાય એટલે એ નિમિત્તે આપણા ખાસ સ્મૃતિ તો બધી ઘણી બધી છે ના હોય એવું બને જ નહીં પણ યાદ કરવું પડે નહીં તો ભૂલી જાય સ્વામીએ વાતમાં કહ્યું છે કે મહિમા સમજાય છે અને વળી ભૂલી જવાય છે માટે 100 વાર ખોટું પછી યાદ રહે એટલે અને આ જ બીજું બધું જગતનું જે કંઈ હોય બધું ભૂલી જવાનું છે બધું અને આ એક જ અને અનંત જન્મથી બધું જે કર્યું છે એ ભૂલાઈ ગયું છે ભગવાનની દયા અને આ જન્મનું બધું ભૂલી ગયું પણ પ્રમુખ સાહેબ મહારાજ યોગી આપા શાસ્ત્રી મહારાજ એમને જેને જેને જે સ્મૃતિ હોય એ કડે ધાર આપણે રાખવી કેમ કે એ જ બ્રહ્મ સ્વરૂપ છે સ્મૃતિઓ એટલે આપણે એ રાખવાનું છે સદાન સાહેબ મહારાજની

0: શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય વિષાદ યોગની ગઈકાલે આપણે વાત કરેલી. અર્જુનને જે મોહરૂપી રોગ લાગુ પડ્યો એ મોહના નિરસન માટે શ્રી કૃષ્ણ ભગવાને આ ભગવદ્ ગીતાનો પ્રારંભ કરેલો છે. હવે એના દ્વિતીય અધ્યાયની અંદર અર્જુનને લાગુ પડેલા રોગનું ઔષધ એ કૃષ્ણ ભગવાન એને બતાવી રહેલા છે. માણસના જીવનની અંદર મોહ ક્યારે વ્યાપે છે કે જ્યારે એને અજ્ઞાન હોય છે ત્યારે એના જીવનની અંદર એને મોહ ઉત્પન્ન થતો હોય છે. તમે જોતા હશો કે ઘણી બધી ગાડીઓની અંદર પ્લાસ્ટિકના સફરજન, પ્લાસ્ટિકની દ્રાક્ષના ઝુમખા એ લોકો લટકાવતા હોય છે. મોટા માણસોને જ્ઞાન હોય છે કે આ પ્લાસ્ટિકના દ્રાક્ષને સફરજન છે, તો ગમે તેટલી ભૂખ લાગી હોય તો પણ એનું મન એને ખાવા લલચાતું નથી. પરંતુ બાળકને એનું અજ્ઞાન હોય છે તો પેટ ભરીને ખાઈને ગાડીમાં બેઠો હોય તો એ ઝુમખું લેવા માટે પોતે તરાપ મારશે, કારણ કે એને અજ્ઞાન છે. અજ્ઞાનમાંથી મોહની એ ઉત્પત્તિ થતી હોય છે. આપણને દોરડાનું અજ્ઞાન હોય છે એટલે એની અંદર સાપની ભ્રાંતિ થાય છે, પરંતુ જ્યારે દીવો કરીએ અને ખબર પડે કાં તો દોરડું જ પડ્યું છે, તરત જે અંતરમાં મોહ વ્યાપેલો, ભય વ્યાપેલો એ નીકળી જાય છે. એમ અર્જુનને પણ આ જે મોહ લાગુ પડ્યો છે અને એ પોતે શસ્ત્રો મ્યાન કરીને બેસી ગયેલો છે, હવે એને બેઠો કરવા માટે એનો જે આ મોહરૂપી રોગ એને કૃષ્ણ ભગવાન એ દૂર કરી રહેલા છે. તમે જુઓ તો જેમ અર્જુનના સંબંધીઓ સામેની સેનામાં હતા એમ કૃષ્ણ ભગવાનના પોતાના સંબંધીઓ પણ એ કૌરવોની સેનામાં હતા, છતાં પણ કૃષ્ણ ભગવાન એ અર્જુનની જેમ શોક સંવિગ્ન માનસ થયા નથી. અર્જુનની જેમ કૃષ્ણ ભગવાનને મોહ લાગુ પડ્યો નથી, પરંતુ અર્જુન પોતે એની અંદર સપડાયો. એનું કારણ શું? અર્જુન અને કૃષ્ણની દ્રષ્ટિમાં ફેર છે. ભગવાન પોતાની દ્રષ્ટિ હવે અર્જુનને આપી રહેલા છે. બધા માણસોની પાસે આંખો તો હોય છે, પરંતુ દ્રષ્ટિ બહુ ઓછા માણસો પાસે હોય છે. આંખો હોવાથી આપણી પાસે દ્રષ્ટિ હોય એવું માની લેવાની કોઈ જરૂર નથી. આંખો હોય છતાં પણ ઘણી વખત એ માણસને દ્રષ્ટિ નથી હોતી. તો એ દ્રષ્ટિ કે જેને કારણે એ જીવન જીવતા આપણને આવડે, એ દ્રષ્ટિ કે જેને કારણે કદાપી હતાશા નિરાશા આપણને ઘેરી ન વળે, એ દ્રષ્ટિ કે જેનાથી આપણો મોહ જવળ દૂર થાય, એ દાન હવે અર્જુનને કૃષ્ણ ભગવાન એ કરી રહેલા છે. બે જ્ઞાન આ ગીતાના બીજા અધ્યાયની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને આપે છે. પહેલું તો એને જગતને જોવાની દ્રષ્ટિ શીખવાડે છે. અર્જુનને મોહ કેમ વ્યાપેલો તેના કારણની અંદર એક કારણ હતું સ્વજનો પ્રત્યેની આસક્તિ. પોતાના સ્વજનો પ્રત્યેની આસક્તિને કારણે અર્જુનને મોહ લાગુ પડેલો, તો એ સ્વજનો પ્રત્યેની આસક્તિને દૂર કરવા માટે કૃષ્ણ ભગવાન એને સાંખ્યનું જ્ઞાન આપે છે. એટલે ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય એ સાંખ્ય યોગ તરીકે ઓળખાય છે. તો એ જગતને જોવાની દ્રષ્ટિ એ કૃષ્ણ ભગવાન અર્જુનને આપે છે અને એને સમજાવે છે કે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના, કે તને એવું લાગે છે કે આ મારા સગા સંબંધીઓ છે અને હું એમને મારીશ એટલે મારી અધોગતિ થશે, પરંતુ હે અર્જુન, આ જે બધા તને ભૂત પ્રાણી માત્ર અત્યારે દેખાઈ રહ્યા છે, આથી 50 વર્ષ 100 વર્ષ પહેલાં એ કોઈ હતું નહીં, અત્યારે તને બધું દ્રષ્ટિગોચર થાય છે અને 50-100 વર્ષ પછી તું એમને નહીં હણું તો પણ એમાંથી કોઈ રહેવાના નથી, કારણ કે આ જગત છે એ નાશવંત છે, એ આગમાં પાઈનો અનિત્યા. આ જે કંઈ જગતના વિષયો પદાર્થો આપણને દેખાય છે એ બધા અનિત્ય છે અને એ બધા નાશવંત છે, આવી એક સાંખ્યની દ્રષ્ટિ અર્જુનને ભગવાન આપે છે. સાંખ્ય અને સંખ્યા ભારતના ઋષિઓએ વિશ્વને આપેલી આ બે ઉત્તમ ભેટો છે. સાંખ્યનું જ્ઞાન પણ ભારત તરફથી વિશ્વને મળ્યું છે અને સંખ્યા એટલે કે ઝીરોનું જ્ઞાન એ પણ ભારતના ઋષિ વૈજ્ઞાનિકોએ એ વિશ્વને આપેલું છે. તો જગતને જોવાની દ્રષ્ટિ એ હવે કૃષ્ણ ભગવાન આ અર્જુનને પોતે શીખવાડી રહ્યા છે. અને એમાં એમણે પોતે વાત કરી કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે તસ્માદ પરિહાર્યર્થે તત્ર કા પરિદેવના, કે આ દુનિયાની અંદર જે જન્મ્યો છે
1: એનું મૃત્યુ નિશ્ચિત છે, અને જેનું મૃત્યુ થયું છે એનો જન્મ પણ નિશ્ચિત છે, એની અંદર ત્યાર તારે કશો શોક કરવાની જરૂર નથી. આવી રીતે આ જગતનું એક જ્ઞાન અર્જુનને પોતે ભગવાન અત્યારે સમજાવી રહેલા છે. માણસ માત્ર આ બધું જુએ છે કે આ સંસાર અનિત્ય છે, એ સંસાર એ પોતે ધીમે ધીમે સરતો જ હોય છે, પરંતુ એને ઘણી વખત મનાતું નથી હોતું. આપણે પણ બધા આ જગતને નાશવંત જોઈએ છીએ, પરંતુ એને જોવાની આવી એક દ્રષ્ટિ એ સંત કે ભગવાન થકી એ આપણને પ્રાપ્ત થતી હોય છે. અને આ સમજણ જ્યારે માણસના જીવનમાં દ્રઢ થાય ને, ત્યારે સંસારમાં રહેવા છતાં પણ એના અંતરની અંદરથી મોહ ટળી જતો હોય છે, એના અંતરની અંદરથી આસક્તિઓ ખરી પડતી હોય છે. આપણને બાંધે છે કોણ? અંદરમાં પડેલી આસક્તિ. એને કારણે એ મનુષ્યના જીવનની અંદર એ મોહ ઉત્પન્ન થતો હોય છે. તમે જુઓ તો ટપાલી હોય છે, એ પોતાના ઈસ્કોતરાની અંદર, પોતાની બેગની અંદર એ લગ્નની કંકોત્રીઓ અને મરણના કાગળો બધું લઈને પોતે ફરતો હોય છે, પરંતુ એ ટપાલીને એ લગ્નની કંકોત્રીઓ લઈને જવાનો આનંદ નથી હોતો, અને એ મરણના કાગળોને કારણે એને કોઈ શોક પણ નથી થતો. પરંતુ એ ટપાલી જઈને કોકના ઘરની અંદર એ લગ્નની કંકોત્રી આપશે, તે ઘરમાં બધો આનંદ છવાઈ જશે, એ ઘરની અંદર બધા રાજી રાજી થઈ જશે કે ચલો આપણે સંબંધીના લગ્નમાં માલવા જવાનું થયું, અને બાજુના જ ઘરની અંદર કોઈકના મરણનો કાગળ આપશે, એ ઘરની અંદર શોક છવાઈ જશે કે ઓહો આપણા એક સંબંધી આપણી વચ્ચેથી ચાલ્યા ગયા. હવે એના એ જ કાગળ ટપાલીના હાથમાં હતા, પણ ટપાલીએ પોતે હર્ષ પણ નથી પામતો, શોક પણ નથી પામતો, પણ સામેવાળાના ઘરની અંદર જેવો કાગળ ગયો, એ ઘરની અંદર આનંદ થઈ ગયો અને એ ઘરની અંદર શોક છવાઈ ગયો. એનું કારણ શું? એનું કારણ કે મનુષ્યને એ આસક્તિ વળગેલી છે. એ ઘર બધા આપણે માનીએ છીએ કે આ સ્વજનો મારા છે, આ સંબંધીઓ મારા છે, એ જે મમત્વ, એ મમત્વની બુદ્ધિ એ આપણને ઘણી બધી તકલીફ કરતી હોય છે. અર્જુનને પણ તકલીફ એને કારણે ઊભી થયેલી. એટલે ભગવાન એને સમજાવે છે કે જે કંઈ આપણને આ બધું દેખાય છે એ બધું ક્યારેય અને કાયમ આપણી સાથે એ રહેતું નથી, માટે એમાંથી એ તું બહાર આવી જા. નિજનું કરી જે મનાય છે, ક્ષય થાતા દિલ દુઃખ થાય છે, મમતા જો મનમાં ન હોય તો દિલ દુઃખ ન ધરે કોઈ. તો આપણના આપણા જીવનની અંદર દુઃખ આપણને ક્યારે આવે છે, મોં આપણને ક્યારે વળગે છે? તો નિજનું કરી જે મનાય છે, આપણને કોઈ વસ્તુ આપણી મનાય કે આ મારી વસ્તુ, આ મારા સંબંધી, આ મારી જગ્યા, અને એનો જ્યારે ક્ષય થાય ને, ત્યારે પછી દુઃખની શરૂઆત એ જીવનની અંદર થતી હોય છે. જ્યાં સુધી મારાપણાની બુદ્ધિ આપણને નથી હોતી ત્યાં સુધી એ કોઈ શોક આપણને નથી થતો. સ્વામી શ્રી ઘણીવાર રમૂજની અંદર વાત કરતા હોય છે કે રસ્તા ઉપર કોઈ અકસ્માત અને એની અંદર કોઈ છોકરો મરી ગયો, અને આપણને સમાચાર મળે કે આ છોકરો ટ્રકની અંદર અડફેટ મારીને મરી ગયો, તો આપણે શું કહીએ? માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ ને કે આવી રીતે છોકરાને કે રખડતા મુકાતા હશે, અત્યારે તો લોરીઓવાળા ગમે તેમ ચલાવતા હોય છે, બધું ધ્યાન માતા પિતા રાખવું જોઈએ. આવી બધી આપણે વાત કરીએ, પરંતુ પછી ખબર પડે કે ભાઈ એ તો પોતાનો છોકરો હતો, તમારો છોકરો એ અડફેટ મારીને મરી ગયો, તો આપણી કેસેટ તરત બદલાઈ જાય કે ટ્રકવાળાએ ધ્યાન રાખવું જોઈએ ને કે છોકરો તો નાનો છે, બિચારા એને ખબર ના હોય કેવી રીતે રસ્તો ક્રોસ કરવો, પણ ટ્રકવાળો તો જોતો હતો ને, તરત જ આપણને એ દુઃખ શરૂ થઈ જાય છે. તો એક જ ક્ષણ પહેલા પરિસ્થિતિ જુદી હતી, બીજી ક્ષણે બદલાઈ જાય છે, કારણ કે આ આસક્તિ આપણી અંદર પડેલી છે. તો એને દૂર કરવા માટે એ ભગવાન અર્જુનને ગીતાના બીજા અધ્યાયની અંદર એ સાંખ્યની શિક્ષા આપે છે, અને એને સમજાવે છે કે આખું જગત છે એ આગમા પાયનો, એટલે કે નાશવંત છે અને અનિત્ય છે, અને આટલેથી પાછું અટકતા નથી. આ જ્ઞાનની ઇતિશ્રી ખાલી સાંખ્યના જ્ઞાનથી નથી થતી, પરંતુ એથી પણ આગળ હવે કૃષ્ણ ભગવાન અર્જુનને એની સાથે સાથે આત્માનું જ્ઞાન આપે છે કે નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક, ન ચૈનમ ક્લેદયંતિ આપો, ન શોષયતિ મારુતઃ. કે તને એમ લાગે છે કે હું આ બધાને મારીશ અને એને કારણે મારી અધોગતિ થશે, પણ હે અર્જુન, આ જે બધા તને દેખાઈ રહ્યા છે એ જે આત્મા છે એ આત્માને તો કોઈ શસ્ત્રો કાપી શકતા નથી, એને કોઈ આવી રીતે અગ્નિ બાળી શકતો નથી, એને કોઈ પવન સૂકવી શકતો નથી, અને એને પાણી ભીંજવી શકતું નથી. આવો જે આત્મા છે, ન હન્યતે હન્યમાને શરીરે, શરીરનો નાશ થવા છતાં પણ આત્માનો ક્યારે નાશ થતો નથી, માટે તું આવી રીતે યુદ્ધની અંદર એ શસ્ત્રો ઉઠાવ. આ રીતે ભગવાન એને એક આત્માના સ્વરૂપને જોવાની પણ દ્રષ્ટિ આપે છે. કારણ કે જીવનની અંદર ઘણી બધી આપત્તિઓનું સ્થાન એ પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે. કવિ માગે શિશુપાલ વધ નામના મહાકાવ્યમાં લખ્યું છે કે સ્ફુટમ આપદામ પદમ અનાત્મ વેદિતા, કે આપણી આપત્તિઓનું ઉપસ્થાન કહેતા કે મૂળ શું છે, અનાત્મ વેદિતા, કે માણસને પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે એને કારણે મોટાભાગના દુઃખો એના જીવનની અંદર આવતા હોય છે. આપણે આપણું જે આ શરીર દેખાય છે, બે આંખો વાળું, બે હાથ વાળું, બે પગ વાળું, નાક કાન વગેરે ઇન્દ્રિયો વાળું, એને જ પોતાનું સ્વરૂપ માની બેઠા છીએ. પરંતુ આપણું સાચું સ્વરૂપ એ શરીરની અંદર રહેલો આત્મા છે. એનું જ્યારે આપણને જ્ઞાન થાય છે ત્યારે માણસ એ હતાશામાંથી, નિરાશામાંથી, દુઃખમાંથી, મોહ મમતામાંથી બહાર નીકળતો હોય છે. આજે વિજ્ઞાન પણ આપણને સમજાવે છે કે આપણું શરીર છે એ આપણું સ્વરૂપ નથી, પરંતુ આત્મા છે ને એ આપણું શરીર છે. આપણું આ જે શરીર છે, બોડી, એ તો દર 5 વર્ષે આખું ને આખું બદલાઈ જાય છે. સાયન્સ એવું કહે છે કે શરીરના બધા જ કોષો એ 5 વર્ષની અંદર એ મરી જાય છે અને બધા નવા તૈયાર થઈ જાય છે. હવે કોઈ માણસની ઉંમર 25 વર્ષની થઈ હોય તો એનું ઓરિજિનલ શરીર તો 5 વખત બદલાઈ ગયું છે, અત્યારે તો એનું 5મી વખતનું નવું શરીર છે. તો કયા શરીરને આપણે આપણું સ્વરૂપ માનવાનું? માટે એ શરીર જેને આધારે છે એ આત્મા, એ આપણું સાચું સ્વરૂપ છે. એ વાત ભગવાન એ અર્જુનને પોતે સમજાવી રહેલા છે. લોજિકલી પણ તમે જુઓ તો આ સમજાય એવું છે કે આપણે આ શરીર નથી, પણ શરીરમાં રહેલા આત્મા એ આપણું સાચું સ્વરૂપ છે. આપણે બોલચાલની ભાષાની અંદર કેવો પ્રયોગ કરીએ છીએ? આપણા ચશ્માને કોઈ પૂછે તો આપણે શું કહીએ? કે આ મારા ચશ્મા છે. આપણી પેન કોઈ પૂછે કે આ શું છે, તો કે આપણે કહીએ કે આ મારી પેન છે, આ મારા જોડા છે. તો એ શું બતાવે છે? કે પેન અને આપણે જુદા છીએ, ચશ્મા અને આપણે જુદા છીએ. આ મારા ચશ્મા, એનો અર્થ શું થયો? કે ચશ્મા અને આપણે બે જુદા છીએ. ને તો હું ચશ્મા છું એવું જ કહે ને, પણ આપણે એવું નથી કહેતા. હવે જરા થોડુંક આગળ વિચારો તો આપણે આપણા હાથ માટે શું શબ્દ વાપરીએ છીએ? આ મારો હાથ છે. તો હાથ અને આપણે જુદા થયા કે નહીં? જેમ આ મારી પેનથી આપણે અને પેન જુદા છીએ, એમ આ મારો હાથ છે, આ મારા પગ છે, આ મારી આંખ છે. તો આપણે અને હાથ જુદા છીએ, આપણે અને પગ જુદા છીએ, આપણે અને આંખ જુદા છીએ. આંખ જેને લીધે જુએ છે એ આત્મા આપણું સાચું સ્વરૂપ છે. આ દ્રષ્ટિ એ માણસના જીવનની અંદર એ હોવી બહુ જરૂરી છે. આપણને જેમ પવન નથી દેખાતો, પણ વાદળા હાલે ચાલે છે એને લઈને અનુમાન કરી શકીએ કે એને ચલાવનારો કોક બીજો છે. એમ આપણું શરીર જેને લઈને હાલે ચાલે છે એ આત્મા આપણું સાચું સ્વરૂપ છે. એનું જ્યારે આપણને જ્ઞાન થાય ને, ત્યારે પછી કોઈ મોહ એ આપણને વળગી શકતો નથી. ત્યારે પછી હતાશા અને નિરાશા, એનાથી આપણે એ ઘણે બધે અંશે એ પર થઈ જતા હોઈએ છીએ. તો એક આ વાત કૃષ્ણ ભગવાન એ અર્જુનને સમજાવી રહ્યા છે કે આપણું સ્વરૂપ એ આત્મા છે. એ આત્મા એ ક્યારે બળતો નથી, મરતો નથી, એ ભીંજાતો નથી, એ કપાતો નથી. એવું જ્ઞાન એ અર્જુનને ભગવાન આ બીજા અધ્યાયની અંદર સમજાવે છે. તમે જોજો તો ઘરમાં દીવો બત્તી કરવા જશો અને સહેજ આમ અગરબત્તી અડશે ને તમારા હાથને, તો એ તરત આપણે 2 ફૂટનો ઠેકડો મારીશું, કહો બાપ દાજી ગયો, તરત આપણને આમ કૂદકો મારી દઈએ છીએ. પરંતુ જ્યારે આત્મા નીકળી જાય છે, પછી આપણા આખા શરીરને અગ્નિ ભળ સળગાવી દે છે, તો આપણે આમ સહેજ પગ પણ ખસેડતા નથી. તો એ ચેતન તત્વ જે હતું એ સંવેદનાઓ હતી એ શેને લીધે હતી? શરીરમાં આત્મા હતો એને કારણે હતી. હમણાં સિડની ઓલિમ્પિક થઈ, એની અંદર વેઇટ લિફ્ટિંગમાં જેણે ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી હશે અને ગોલ્ડ મેડલ મેળવ્યો હશે, પણ એ માણસના શરીરમાંથી આત્મા નીકળી જાય તો એ કાગળનો ટુકડો પણ એનો હાથ ઉપાડી શકે નહીં. તો શરીરમાં શક્તિ એ આત્માની છે, એ વાત એ આપણે આ જીવનની અંદર સમજવાની છે. અને એ જ્યારે આપણને સમજાય છે ત્યારે આપણા અજ્ઞાનના પડળ દૂર થાય છે અને એને કારણે આપણો મોહ પણ એ દૂર થતો હોય છે. તો આ વસ્તુ એ અહીંયા કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે. આવું સાંખ્યનું જ્ઞાન, હવે આનું અને આવું આત્માનું જ્ઞાન એ આપણા જીવનની અંદર એ બહુ હોવું જરૂરી છે. આપણને જ્યારે જ્યારે હતાશા નિરાશા ઘેરી વળે, જ્યારે જ્યારે એવો મોહ વ્યાપે, જ્યારે આપણે પણ અર્જુનની જેમ કિંગ કર્તવ્ય મૂઢ થઈ જઈએ, એ સમયની અંદર આ જ્ઞાન જો આપણી પાસે હોય તો ઘણી બધી એની અંદર એ આપણને સહાય થતી હોય છે. પરંતુ માણસની પ્રકૃતિ કેવી છે કે એ જે કંઈ જુએ છે ને એને જ પોતે માનવા ટેવાયેલો છે. આપણે બધા પાર્થ છીએ, પૃથ્વીના સંતાન, એટલે આપણને હંમેશા પાર્થિવ વસ્તુઓ ઉપર જ વિશ્વાસ આવતો હોય છે. પરંતુ જીવનની અંદર ઘણી વખત એવું પણ બને છે કે જે વસ્તુ આપણને દેખાતી ના હોય એ જ વસ્તુ એ આપણો આધાર હોય. દાખલા તરીકે હવા, હવાને આપણે જોઈ શકતા નથી પણ એ હવા જ આપણો આધાર છે. એમ આત્માને આપણે ભલે જોઈ શકતા ના હોઈએ પરંતુ એ અપાર્થિવ તત્વ એ આપણો આધાર છે, એનું જ્ઞાન આપણને હોવું જોઈએ. અને પાર્થિવને અપાર્થિવનું જ્ઞાન કોણ આપે? એ ભગવાન કા સંત. અહીંયા કૃષ્ણ ભગવાન અર્જુન જેવા પાર્થિવ વ્યક્તિને અપાર્થિવ તત્વનું જ્ઞાન આપી રહ્યા છે. જ્યારે ભગવાન કે ગુરુ મળે ને ત્યારે જ આવું આત્મજ્ઞાન આપણને પ્રાપ્ત થતું હોય છે. કઠ ઉપનિષદ કહે છે કે એ જ્ઞાન એ કોઈ તમારી પાસે સારામાં સારી બુદ્ધિ હોય એનાથી પણ પ્રાપ્ત થઈ શકતું નથી. ન મેધયા ન બહુના શ્રુતેન, તમે બહુશ્રુત પંડિત હો, ઘણા બધા શાસ્ત્રોનું જ્ઞાન હોય તો પણ એ આત્મજ્ઞાન તમને પ્રાપ્ત થઈ શકે એમ નથી. ન બહુના શ્રુતેન ન મેધયા, અને એનાથી પણ આગળ કે તમે ગમે તેટલી આ કથા વાર્તા આ તે બધું કરતા હોય, ન પ્રવચને ન લભ્ય, એનાથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એવું નથી. પરંતુ ભગવાન અથવા તો એના સંત એ જેની ઉપર કૃપા કરે એને જ એ સ્વરૂપોનું જ્ઞાન એ થતું હોય છે. તો એવા ગુરુ અથવા તો ભગવાન એ આપણને જ્યારે મળે ત્યારે આત્મજ્ઞાન એના થકી આપણને સિદ્ધ થાય. યોગીજી મહારાજ એક બહુ સીધા સાદા દ્રષ્ટાંત દ્વારા હકીકત સમજાવતા. યોગીજી મહારાજ કહેતા કે ગામની અંદર 10 મિત્રો રહેતા હતા. હવે બાજુના જ ગામમાં કંઈક મેળો આવેલો એટલે મેળામાં માલવા માટે આ 10 જણા સરસ કપડાં પહેરીને નીકળ્યા. પરંતુ 2 ગામની વચ્ચે નદી આવતી હતી, એ નદી પાર કરવાની થઈ અને બધાએ નક્કી કર્યું કે હવે આ નદી આપણે ઉતરવાની છે તો એકબીજાને આપણે હાથ પકડી લઈએ એટલે કોઈ તણાઈ ના જાય. બીજો કહે કે ભાઈ આ નદીનું કંઈ બહુ લાંબુ એવું વહેણ નથી, નદી કંઈ બહુ ઊંડી નથી, કંઈ પકડવાની જરૂર નથી. પણ બોલે આગ્રહ રાખ્યો એક જણા એટલે પછી હાથ પકડીને બધા નદી ઉતરી ગયા. પછી નદીની પેલે પાર પહોંચ્યા એટલે એક ડાયા માણસને વિચાર આવ્યો કે આપણે આ નદી તો પાર કરી પરંતુ કોઈ અંદર ડૂબી તો નથી ગયો ને, પાણીના વેણમાં તણાઈ તો નથી ગયો, લાવો તપાસ કરી લઈએ, ગણી લઈએ બધાને કે 10-10 જણા આપણે પૂરા તો છીએ ને. પેલા એ કહ્યું કે ભાઈ એકબીજાનો હાથ પકડીને ચાલ્યા છે, આમાં કોણ ડૂબવાનું કોણ તણાવવાનું છે. પણ બધાએ કહ્યું ના ના આની વાત બરાબર, આપણે ગણવું જોઈએ. પછી એક જણાએ મુજે વડીલ જેવો હતો એણે કહ્યું કે ચલો તમે બધા લાઈનમાં ઊભા રહી જાઓ અને હું ગણતરી કરી લઉં કે આપણે બધા 10-10 જણા પૂરા છીએ કે નહીં. અને એણે ગણતરી શરૂ કરી, 6, 1, 2, 3, 4 એમ કરતા કરતા 9 સુધી પહોંચે અટકી ગયો. 10મો મળે નહીં એટલે તો પોક મૂકીને રડવા માંડ્યો કે અરે રે કે 10મો જે આપણો મિત્ર હતો એ તો નદીમાં તણાઈ ગયો. બીજો કે ક્યાંથી તણાઈ, કે વ્યવસ્થિત આપણે ફીટ હાથ પકડીને ચાલતા હતા, ચાલ તું કે લાઈનમાં ઉભો રહી જા હું ગણી દઉં કે. અને એણે લાઈનમાં ઉભો રાખીને બીજો જણ ગણવા આવ્યો, એણે ગણતરી શરૂ કરી તો એણે 1, 2, 3 9 એવો અટકી ગયો અને એ પોક મૂકીને રડવા માંડ્યો. અને એણે કહ્યું કે પહેલાંની વાત સાચી છે, આપણે તો 10 જણ નથી 9 જણ છે, એક નક્કી આની અંદર તણાઈ ગયો. તો ત્રીજો આવ્યો કે રહેવા દે કે તારી ગણતરીમાં ક્યાં ભલી વાર જ હોય છે, 5મા ધોરણમાં ગણિતમાં 2 વાર નપાસ થયેલો, હું ગણી બતાવું કે તને, લાઈનમાં ઉભા રહી જાઓ. અને એણે લાઈનમાં બધાને ઉભા રાખ્યા અને એણે ગણતરી શરૂ કરી તો એને 9 અટકી ગયું, એવો એ 10મો પૂરો કરી ના શક્યો. અને એમ કરતા કરતા વારાફરતી બધાએ ગણતરી કરી પણ એ 10મો મળે નહીં અને બધા કુંડાળે વળીને માથે હાથ મૂકીને રડવા માંડ્યા કે હવે ઘેર જઈને શું જવાબ આપશું, ગામમાં લોકો આપણને શું આપશે. અને બધા પોકે પોકે રડે. એક મહાત્મા ત્યાંથી પસાર થતા હતા, એમણે જોયું કે આ બિચારા કેમ આટલું બધું રડે છે, શું દુઃખ આવી પડ્યું. એટલે પાસે જઈને પૂછ્યું કે કેમ લે તમે બધા રડો છો, શું તમને દુઃખ છે. ત્યારે પછી બધાએ વિસ્તારથી વાત કરી કે અમે 10 જણા નીકળેલા પણ આ નદી પાર કરતા એની અંદર 1 જણ તણાઈ ગયો, હવે અમે ગામમાં જઈને લોકોને શું મોઢું બતાવીશું ને, એટલે અમને બધાને આ રડવું આવે છે. મહાત્માએ જોયું તો 10-10 જણા મુવેલા, 10-10 હતા, 9ની વાત કરતા હતા. એટલે એણે કહ્યું કે અલ્યા તમે મૂર્ખા જેવી ક્યાં વાત કરો છો, તમે 10 જણા પૂરા છો, ક્યાં 9 છો, 10-10 છે. ત્યારે પેલા બધા શું કે ગપ્પા ના મારો કે 9 વખત ગણતરી કરી છે, 9 વખત ગણ્યું તોય 10મો મળતો નથી. સાધુએ કહ્યું તમે બધા લાઈનમાં ઊભા રહી જાઓ, હું જુઓ 10ને ગણી બતાવું. એ બધાને લાઈનમાં ઊભા રાખ્યા અને સાધુએ ગણતરી કરી આપી કે 1, 2, 3 એમ કરતા કરતા 10 સુધી પહોંચાડી દીધું. 10 સુધી પહોંચી ગઈ ગણતરી, બધા આનંદમાં આવી ગયા અને બધા પૂછે કે તમે ક્યાંથી લઈ આવ્યા 10માને. ત્યારે પેલા સાધુએ કહ્યું કે તમે ગણનારા પોતાને ભૂલી જતા હતા, તમારી પોતાની ગણતરી ભૂલી જતા હતા અને બીજા બધાને જ ગણ્યા કરતા હતા. પણ એ મહાત્માએ બતાવ્યું કે 10મો તું છે. એમ પ્રમુખ સ્વામી જેવા ગુરુ આપણને બતાવે કે તમે આત્મા છો, આ જગતને જોવાની અંદર જેને લઈને તમે જુઓ છો એ આત્માને તમે ભૂલશો નહીં, જેને લઈને તમે બધું કાર્ય કરો છો એ આત્મતત્વ આપણી અંદર પડેલું છે એને આપણે શોધવાનું છે. તો અર્જુનને કૃષ્ણ ભગવાને એ આવું આત્મજ્ઞાન આપ્યું, અને એ આત્મજ્ઞાન અને સાંખ્ય જ્ઞાનની આવી વાતો એ આ બીજા અધ્યાયની અંદર કૃષ્ણ ભગવાન એ અર્જુનને સમજાવે છે અને કહે છે કે આવી રીતે આ જ્ઞાનથી જ્યારે જે વ્યક્તિ સંપન્ન થાય છે એના જીવનની અંદર એને સુખ અને શાંતિ મળતી હોય છે. આ બધી વાતો સાંભળીને અર્જુનના મનની અંદર એ પ્રશ્ન થયો, એને આશ્ચર્ય થયું કે આવું જ્ઞાન જેની પાસે હશે, આવું આત્માનું જ્ઞાન, આવું ભગવાનનું જ્ઞાન, આવું સાંખ્ય જ્ઞાન, તો એના જીવનની રહેણીકહેણી કેવી હશે, એને કેવું સુખ વર્તતું હશે, એ પોતે કેવી રીતે આ જગતથી નિર્લેપ રહી શકતો હશે. અને આવી પ્રકારના આશ્ચર્ય એ અર્જુનના મનની અંદર થયા. જેમ આપણે કોઈ આ લોકની અંદર પણ એવી આશ્ચર્યકારી વ્યક્તિની વાત સાંભળીએ તો તરત આપણને મનમાં પ્રશ્ન થાય કે કેમનું ખાતો હશે, કેમનું બોલતો હશે, કેમનું જોતો હશે. કોઈ 15 ફૂટમાં ઊંચા માણસની વાત સાંભળીએ સહેજ આપણને થાય ને કે 15 ફૂટ ઊંચો માણસ હોય તો હવે કેમનો સૂતો હશે, એ કેમનો ચાલતો હશે, કેમનો બેસતો હશે, તરત આપણા મનની અંદર એક જિજ્ઞાસા થાય. એમ આવી આત્મજ્ઞાનની સાંખ્ય જ્ઞાનની બધી વાતો એ કૃષ્ણ ભગવાને અર્જુનને કરી, અને એને કારણે અર્જુનના મનની અંદર એ પ્રશ્ન થયો કે આવા જ્ઞાનને કારણે સુખ દુઃખની અંદર, માન અપમાનની અંદર, જય પરાજયની અંદર જેની સ્થિરતા રહેતી હોય એ પુરુષ એ કેવી રીતે ખાતો હશે, એ કેવી રીતે રહેતો હશે જગતની અંદર, એ કેવી રીતે બોલતો હશે. અને એ આશ્ચર્યની અંદરથી હવે અર્જુન કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, સમાધિસ્થસ્ય કેશવ, સ્થિતદેહી કિમ પ્રભાષેત, કિમાસીત વ્રજેત કિમ. કે હે ભગવાન, આવું જ્ઞાન જેને સિદ્ધ થયું હોય એ સ્થિત પ્રજ્ઞ પુરુષની ભાષા શું હોય? ભાષા એટલે

ગીતાના આ 18 શ્લોકોની અંદર જ એ સમાઈ જાય છે. ગીતાનું ગૌરી શિખર એટલે અસ્થિત પ્રજ્ઞ પુરુષના લક્ષણો, ગીતાની આદર્શ મૂર્તિ એટલે અસ્થિત પ્રજ્ઞ પુરુષ. તે સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવો હોય એની વાત હવે અર્જુનને કૃષ્ણ ભગવાન એ પોતે સમજાવે છે. અને એના લક્ષણની અંદર પહેલી વાત અર્જુનને કહે છે કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ સ્તદોચ્યતે, કે જેણે પોતાના મનની બધી જ કામનાઓને ત્યાગ કરી દીધી છે અને જે પોતાના આત્માની અંદર રહેલા પરમાત્માથી સંતુષ્ટ રહે છે એ સાચો સ્થિત પ્રજ્ઞ છે. આ સ્થિત પ્રજ્ઞ પુરુષનું લક્ષણ કે મનની કામનાઓનો એને ત્યાગ કરી દીધો હોય. દેહ કરીને ત્યાગની વાત ભગવાન નથી કરતા, પરંતુ મનના ત્યાગની વાત કરે છે. દેહ કરીને કદાચ એ વિષય ભોગવતો હોય પણ તેનું મન એ નિર્લેપ હોય તો ભગવાન કહે છે કે એ સ્થિત પ્રજ્ઞ છે. કારણ કે દેહનો ત્યાગ તો સહેલો છે, પરંતુ મનનો ત્યાગ કરવો ને એ બહુ અઘરો છે. ભર્તૃહરિ એમના શતકોની અંદર લખ્યું છે કે ભિક્ષાશનમ તદપિ નિરસમ એક વારમ શૈયા ચ ભૂહુ પરિજનો નિજ દેહ માત્રમ વસ્ત્રમ ચ જીર્ણ શતખંડ મયી ચ કંથા હા હા તથાપી વિષયા ન પરિત્યજંતિ. કે કોઈક એવો માણસ હોય કે જે દિવસમાં એક જ વાર નિરસ ભોજન ભિક્ષા માગીને જમતો હોય, પથારી તો પાથર તો જ ના હોય, જમીન ઉપર જ સૂઈ જતો હોય, પોતાની સાથે પોતાના દેહ સિવાય બીજા કોઈ સેવકને પણ ના રાખ્યા હોય અને 100-100 થીંગડાવાળી જૂની કંથા કહેતા કે કપડું એ પોતે ઓઢતો હોય, છતાં પણ મનમાંથી વિષયોને ત્યાગ કરવા એ બહુ અઘરા છે. એટલે ભગવાન એ સ્થિત પ્રજ્ઞના પુરુષના લક્ષણની અંદર દેહના ત્યાગથી પૂરું નથી કરતા, પરંતુ મનના ત્યાગની વાત આપણને સમજાવે છે કે મનમાંથી વાસનાઓ એ ખરી પડવી જોઈએ. ખાલી જો દૈહિક ત્યાગમાં જ બધો ત્યાગ આવી જતો હોય ને તો બધા જ વાંઢાઓને આપણે બ્રહ્મચારી ગણવા પડે, બધા જ મૂંગા માણસોને આપણે મુનિ કહેતા કે મૌનિ ગણવા પડે અને બધા જ ભિખારીઓને મહાત્યાગી ગણવા પડે. કારણ કે બધા જોડે બધો ત્યાગ જ છે ને, ભિખારીને પછી પેલા મૂંગા માણસને પછી પેલા વાંઢાને, પરંતુ એ લોકોના મનની અંદર તો તમે જુઓ તો ઈચ્છાઓ બધી હોય જ છે વિષયની. એટલે દૈહિક ત્યાગ એ પૂરતો નથી, પરંતુ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન કે મનની અંદરથી જેણે વિષયોને ત્યાગ કર્યા છે એ સાચો સ્થિત પ્રજ્ઞ. આ મનમાંથી વિષયોને છોડવા બહુ અઘરા છે. એ મનની કામનાઓ કેમ નથી છૂટતી? કારણ કે આપણા મનની અંદર આ સારું આ નરસું આ શુભ આ અશુભ એવી બુદ્ધિ રહેલી છે અને એટલે આપણે જેને સારું ગણીએ જેમાં આપણું મન ચોંટી જાય છે, જેને આપણે નરસું ગણીએ જેમાંથી આપણું મન ઉખડી જાય છે. તો શુભ અશુભની બુદ્ધિ સારા નરસાની બુદ્ધિને કારણે મનુષ્ય મનની કામનાઓને છોડી શકતો નથી. બીજા અર્થમાં કહીએ તો આપણે બધા જ હાંસિયાઓ પાડીને જીવીએ છીએ કે આટલું મેળવવા જેવું આટલું નથી મેળવવા જેવું આ સારું આ નરસું, એને પરિણામે મનની કામનાઓને આપણે તજી શકતા નથી. સારું મળે ત્યારે તરત આપણને આનંદ થઈ જાય, પરંતુ જ્યારે સારું મળે ને આપણે હરખાઈએ છીએ એ જ બતાવે છે કે જ્યારે ખરાબ મળશે ને ત્યારે આપણે અકળાઈ જવાના. તો એ સારા નરસાની જે બુદ્ધિ છે એને કારણે આ મનની કામનાઓ છૂટતી નથી. અને એટલે તરત જ બીજા શ્લોકની અંદર કૃષ્ણ ભગવાન કહે છે કે આ સ્થિત પ્રજ્ઞ પુરુષ મનની કામનાઓ કેમ છોડી શકે છે? કારણ કે યહ સર્વત્ર અનભી સ્નેહ તતત પ્રાપ્ય શુભાશુભમ નાભી નંદતી ન દ્વેષ્ટિ સ્થિત પ્રજ્ઞ સ્તદોચ્યતે. કે આવો જે સ્થિત પ્રજ્ઞ છે એને આ સારું અને આ નરસું આ શુભ અને આ અશુભ એવું કશું જ નથી, એટલે એનું મન એ કોઈ વિષયને પામવાની ઈચ્છા પણ નથી કરતું અને કોઈ વિષય એની પાસેથી ચાલી જાય તો એને શોક પણ થતો નથી. તો બહુ લોજિકલી ભગવાન અર્જુનને સમજાવે છે કે સ્થિત પ્રજ્ઞ પુરુષ મનની કામનાઓને એટલે ત્યાગી શકે છે કારણ કે એની સારા નરસાપણાની એ બુદ્ધિ જ એ જતી રહી છે. અને જ્યારે આ સારા નરસાની બુદ્ધિ આપણી મનમાંથી નીકળી જાય ત્યારે પછી શું થાય છે? તો ત્યારે પછી આપણું મન એ દુઃખને પામીને ઉદ્વેગ નથી પામતું અને સુખની ઈચ્છા પણ નથી રાખતું. કારણ કે બંને વસ્તુ સરખી થઈ ગઈ કે સારું મળે કે નરસું મળે, બંનેમાં જેને સમાન ભાવ થઈ ગયો એને સારી વસ્તુ મળે તો આનંદ પણ ના થાય, ખરાબ વસ્તુ મળે તો દુઃખ પણ ના થાય. એટલે ભગવાન કહે છે કે દુઃખેશું અનુદ્વિગ્ન મનાહા સુખેશું વિગત સ્પૃહ વીત રાગ ભય ક્રોધ સ્થિત પ્રજ્ઞ સ્તદોચ્યતે. કે આવા પુરુષ એ પછી દુઃખમાં કોઈ ઉદ્વેગ નથી પામતા અને સુખની અંદર એને કોઈ આનંદ પણ નથી થતો. અને એવા સ્થિત પ્રજ્ઞ એ વીત રાગ એ વૈરાગ્યને પામે છે અને ભયથી પણ રહિત થઈ જાય છે. આપણને મનમાં ભય ક્યારે લાગે છે? કારણ કે સારું હોય એ આપણી પાસેથી જૂટવાઈ જશે એવી ભાવના આપણને છે એટલે તરત મનની અંદર ભય જાગ્રત થાય છે. સારા જોડા આપણે બહાર કાઢીને

0: આવ્યા હોય તો કથાની અંદર મન ના ચોટે પણ જોડામાં જ રહે કે કોઈ ઉપાડી તો નહીં જાય ને, કે કોઈ ઉપાડી તો નહીં જાય ને, પણ બે જુદા જુદા રંગના સ્લીપર પહેરીને આપણે મંદિરમાં આવ્યા હોઈએ તો કોઈ દાડે એમાં જાય જ નહીં મન, કારણ કે કોઈ લઈ જવા નથી આપણને ખબર છે. તો સારી વસ્તુ આપણી પાસે છે, સારાપણાની બુદ્ધિ આપણા મનમાં છે ને, એટલે આપણને એ બધો ભય રહ્યા કરે છે. રાગ હોય ત્યાં હંમેશા એ ભય હોવાનો. ગોરખનાથ અને મચ્છંદરનાથ બે ગુરુ શિષ્ય હતા. હવે ગુરુની પાસે છે ને કંઈક સોનાની લગડી આવી ગયેલી અને એમણે પોટલીમાં વીંટી રાખેલી, અને પછી બંને જણા મુસાફરી કરતા તેમાં ગુરુ વારે વારે ચેલાને પૂછ્યા કરે કે મચ્છંદરનાથ ઇધર કુછ ભય ભય તો નહીં હે ને? એટલે પેલો ચેલો કહે ગુરુજી ઇધર કોઈ ભય નહીં હે. વળી થોડાક આગળ જઈને પૂછે કે કોઈ ભય ભય તો નહીં હે ને? ચેલાને આશ્ચર્ય થાય કે આપણે બે હું ગુરુ બે જણા હાથે પગે ફરીએ છીએ, કશી વસ્તુ આપણી પાસે નથી, કેમ ગુરુ આવું વારે વારે પૂછતા હશે? ત્યાં એક નદી આવી, એ નદીની અંદર ગુરુજી સ્નાન કરવા ગયા, જે પેલી પોટલી હતી એને કિનારે મૂકી. એટલે ચેલાને થયું કે આ ગુરુજી વારંવાર પૂછ્યા કરે છે કે કુછ ભય ભય નહીં, કુછ ભય ભય નહીં, લાવો જરા પોટલીમાં શું છે જોઈએ તો ખરા. અને એમણે જોયું તો અંદર તો સોનાની કંઈક ઘરેણા જેવી વસ્તુ હતી. ચેલાને તો કહો કે ગુરુ તો ભય તો ભેગો જ લઈને ફરે છે ને કે? એટલે એણે તરત જ નદીમાં પધરાવી દીધી, ગુરુને ખબર ના પડે ને એમ પોટલી એવીને એવી રાખી. અને પછી બે જણા આગળ ચાલ્યા, અને આગળ ગયા ને ત્યાં પેલા ગુરુએ વળી પાછું પૂછ્યું કે ઇધર કુછ ભય ભય તો નહીં હે ને? ત્યારે ગુરુ ચેલાએ શું કહ્યું, ગુરુજી આપ અબ કુછ ફિકર મત કર્યો, સબ ભય મેં નદી મેં ડાલ દીયા હે. પેલા એ ગુરુએ પૂછ્યું શું કર્યું, કે પેલી લગડી હતી પધરાવી દીધી, પછી કોઈ દાડ પ્રશ્ન પૂછ્યો ને કુછ ભય ભય તો નહીં હે ને? તો રાગ હતો ને ત્યાં સુધી ભય હતો, જેવો રાગ નીકળી ગયો આસક્તિ જતી રહી એ ભય પણ નીકળી ગયો. સ્થિત પ્રજ્ઞ પુરુષને કશામાં આસક્તિ નથી એટલે એને કોઈ પણ એ ભય નથી. વિત રાગ ભયક ક્રોધ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. તો આ રીતે એક પછી એક આ સ્થિત પ્રજ્ઞના લક્ષણો એ અર્જુનને ભગવાન પોતે સમજાવી રહેલા છે. અને આવી કોઈ કામનાઓ એને નથી, છતાં પણ એ પોતે જરૂર પૂરતું બધું ભોગવી લેતો હોય છે. એને આંખ છે, કાન છે, હાથ છે, એ ઇન્દ્રિયો આપણા જેવી જ હોય, એટલે એ પોતે આપણા જેમ ભોગવતા દેખાય, પરંતુ આપણે વિષય ભોગવીએ અને સ્થિત પ્રજ્ઞ પુરુષ વિષય ભોગવે એની અંદર ઘણો ફેર છે. આપણે વિષય ભોગવીએ છીએ આસક્તિને કારણે. આપણને ખાવાની આસક્તિ છે એટલે આપણે ખાઈએ છીએ, જોવાની આસક્તિ છે એટલે આપણે જોઈએ છીએ, પરંતુ જે આવો સ્થિત પ્રજ્ઞ હોય તે શરીર ટકાવવા માટે જમતો હોય છે. એ પોતે નિર્વાહ પૂરતી બધી ઇન્દ્રિયોની ક્રિયા કરે, બાકી બધી જ ઇન્દ્રિયો એની પોતાની વશમાં હોય છે. સામાન્ય માણસને કેવું હોય, પોતે ઇન્દ્રિયોના વશમાં હોય. ઘણીવાર જોજો આપણે ના ખાઈને બેઠા હોય તોય ખાઈએ છીએ, ખાઈને બેઠા હોય તોય માણસ ઘણા ઝાપટતા હોય છે. કારણ શું, કે આપણે ઇન્દ્રિયોના ગુલામ છીએ. આપણને ખબર છે કે આ જોવાની આપણને સ્વામીએ ના પાડી, છતાં પણ આપણે જોઈ લઈએ છીએ, કારણ કે ઇન્દ્રિયો આપણને દોરી જાય છે. આપણને ખબર છે કે આ ખાવાની આપણને મહારાજે ના પાડી છે, છતાં પણ ઘણીવાર આપણાથી એ ખવાઈ જાય છે, કારણ કે ઇન્દ્રિયો આપણને દોરી જાય છે. સ્થિત પ્રજ્ઞ પુરુષને ઇન્દ્રિયો તો આપણા જેવી જ હોય છે, પણ એ ઇન્દ્રિયોના સ્વામી બનીને જીવતા હોય છે. જેમ કાચબો પોતાની ઈચ્છા પ્રમાણે અંગોને પ્રસારે અને પાછા ખેંચી લે, એમ સ્થિત પ્રજ્ઞ પુરુષ ઇન્દ્રિયોને પોતાની ઈચ્છા પ્રમાણે વિષયમાં જવા દે અને ત્યાંથી પાછી ખેંચતા હોય છે. એટલે ભગવાન અર્જુનને કહે છે કે જેવી રીતે કાચબો એ પોતે પોતાની ઇન્દ્રિયોને પ્રસારે અને ખેંચી લે, એમ આવા સ્થિત પ્રજ્ઞ પણ ઇન્દ્રિયોને પોતાની ઈચ્છા પ્રમાણે ચલાવતા હોય છે. અને આવી પ્રકારનો જે સ્થિત પ્રજ્ઞ પુરુષ બને એને શાંતિ પ્રાપ્ત થાય છે. આપુર્ય માણમ અચલ પ્રતિષ્ઠ સમુદ્ર માપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે સ શાંતિ માપનોતી ન કામ કામી. કે જેમ સમુદ્ર ધીર ગંભીર રહે છે, એમ આવા જે સ્થિત પ્રજ્ઞ એ પણ અતિશય શાંતિને પ્રાપ્ત કરે છે. સ શાંતિમ અધિગચ્છતિ, એને શાંતિ પ્રાપ્ત થાય છે. તો આવા અદ્ભુત 18 શ્લોકો એ સ્થિત પ્રજ્ઞ પુરુષનું વર્ણન કરતા એ કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે. ભારતનું અતિ ઉચ્ચ તત્વજ્ઞાન એ આ 18 શ્લોકોની અંદર એ ભગવાને ભગવદ્ ગીતાની અંદર મૂકેલું છે. પરંતુ આ તો ખાલી આ તત્વજ્ઞાનની વાતો આપણે કરી, પરંતુ હિન્દુસ્તાનની અંદર ક્યારે તત્વજ્ઞાન એ માત્ર વાતો કરવા માટે કે ચર્ચા કરવા માટે નથી. રાધાકૃષ્ણન પોતે કહેતા કે ઇન ઇન્ડિયા ફિલોસોફી ઇઝ ફોર લાઈફ. ભારતની અંદર એ તત્વજ્ઞાન હંમેશા જીવવા માટે સર્જાયું છે. જ્ઞાનનું અથાણું એ કરવાનું નથી, પરંતુ એ જ્ઞાન જીવનની અંદર એ ઉતારવાનું છે. મેક્સ મુલરે પણ વાત એવી કરી છે કે ફિલોસોફી વોઝ રેકમેન્ડેડ ઇન ઇન્ડિયા નોટ ફોર ધ સેક ઓફ નોલેજ બટ ફોર ધ હાઈએસ્ટ પર્પઝ ધેટ મેન કેન સ્ટ્રાઈવ આફ્ટર ઇન ધીસ લાઈફ. કે ભારતની અંદર ક્યારે તત્વજ્ઞાન એ ખાલી ચર્ચાનો વિષય બન્યું નથી, પરંતુ જીવનની અંદર એને ઉતારવાની જ વાતો અહીંયા કરવામાં આવી છે. અને એટલે જ વાલ્મીકીએ નારદજીને પ્રશ્ન પૂછ્યો છે ભારતની અંદર કે કુન્વસ્મિન સાંપ્રતમ લોકે, કે આવું જ્ઞાન, આવા લક્ષણો જેના જીવનની અંદર હોય એવા પુરુષ એ આ લોકની અંદર કોઈ હોય તો તમે મને બતાવો. અર્જુન પણ ભગવાન એ જ પૂછે છે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, કે આવો સ્થિત પ્રજ્ઞ પુરુષ એ કોઈ હાલતો ચાલતો એ માણસ અત્યારે પૃથ્વી ઉપર હોય ખરો, એની જીવનશૈલી તમે મને બતાવો. તો દરેક યુગની અંદર આવા એક સ્થિત પ્રજ્ઞ પુરુષની એ હંમેશા જરૂર પડતી હોય છે, કારણ કે આપણું જીવન એ ઘડિયાળના લોલકની જેમ ફરતું હોય છે, એ ક્યારેય સ્થિર નથી. પરંતુ આપણા અસ્થિર જીવનને સ્થિર કરવા માટે આપણી સામે કોઈ એવો સ્થિત પ્રજ્ઞ પુરુષનો આદર્શ એ હંમેશા હોવો જોઈએ. આપણે બધા જ એ હરખ શોકની હેડકીઓ ખાતા જ રહીએ છીએ, પરંતુ આપણને અમૃતના ઓડકાર અપાવે એવા કોઈ સ્થિત પ્રજ્ઞ પુરુષની હંમેશા એ માણસને જરૂર હોય છે. તો જેમ ત્રેતાયુગની અંદર એ રામ ભગવાન એવા સ્થિત પ્રજ્ઞ હતા, જેમ દ્વાપર યુગની અંદર કૃષ્ણ ભગવાન પોતે જ એ સ્થિત પ્રજ્ઞતાની મૂર્તિ હતા, એમ કળિયુગની અંદર આપણે બધા જીવીએ છીએ, તો આપણી નજર સામે પણ એવા કોઈ સ્થિત પ્રજ્ઞ પુરુષ જોઈએ કે જેના આધારે આપણી પણ પ્રજ્ઞા સ્થિર થાય, જેના આધારે આપણે પણ સુખ દુઃખમાં સમતા રાખી શકીએ, જેના આધારે આપણે પણ માન અપમાનની અંદર અડગ રહી શકીએ, જેના આધારે આપણે પણ જય પરાજયની અંદર નાસીપાસ ન થઈએ. તો અત્યારે આ સાંપ્રત સમયની અંદર એવા સ્થિત પ્રજ્ઞ એ રામ જેવા ને કૃષ્ણ જેવા કોણ છે, આવો જ્યારે પ્રશ્ન એ આપણા મનની અંદર ઉપસ્થિત થાય, ત્યારે ભારતના મૂર્ધન્ય સંત પરમ શ્રદ્ધે ચિદાનંદ સ્વામીના એ શબ્દો આપણને યાદ આવે. એમણે પોતે એકવાર કહેલું કે લોર્ડ રામ ઇઝ ધ મર્યાદા પુરુષ ઓફ હિઝ ટાઈમ્સ, ઇન રિવર્ડ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધ મર્યાદા પુરુષ ઓફ અવર ટાઈમ્સ. કે જેવી સ્થિત પ્રજ્ઞતા એ રામની હતી, એવી ને એવી સ્થિત પ્રજ્ઞતા એવા લક્ષણો જો તમારે અત્યારે કોઈની અંદર જોવા હોય તો એ તમને પ્રમુખ સ્વામી મહારાજની અંદર એ જોવા મળશે. તો આજે આ ગીતાના જે 18 શ્લોકો આપણે બોલ્યા એની વાતો કરી, એનું મૂર્તિમાન સ્વરૂપ જો કોઈ પણ હોય ને તો એ આ પ્રમુખ સ્વામી મહારાજ છે, કે એક એક શ્લોક એમના જીવનની અંદર એ આપણને એ ઉતરેલો દેખાય છે. મનની અંદર કોઈ એમને કામના નથી, તમામ મનની કામનાઓને એમણે પોતાના આત્માની અંદર રહેલા પરમાત્માની અંદર એ જોડી દીધી છે. તો એ પોતે માન અપમાન જય પરાજય સુખ દુઃખની અંદર એ સ્થિરતા રાખી શકે છે. સૌરાષ્ટ્રના એક પ્રસિદ્ધ તીર્થધામની અંદર પરમ પૂજ્ય સ્વામી શ્રી દર્શન કરવા માટે ગયા, પણ કેટલાક દ્વેષીઓએ વિરોધીઓએ સ્વામી માટે દરવાજા જ ખોલવા ન દીધા, સ્વામીને ત્યાંથી જ બહારથી જ પાછા કાઢ્યા. સ્વામી તો શિખરના દર્શન થાય એટલે ભગવાનના થઈ ગયા માની અને પોતે પાછા આવી ગયા. પછી પેલા બધાને પસ્તાવો થયો અને વળી પાછું આમંત્રણ સ્વામીને આપ્યું કે સ્વામી તમે આ ધર્મસ્થાનની અંદર પધારો અને અમને લાભ આપો. એ વખતે સ્વામી ગયા તો પણ એમના મુખારવિંદ ઉપર કોઈ રેખાનો ફેરફાર નહીં, કે હવે તમારે ઝૂકવું પડ્યું ને અથવા તો હવે સન્માન કરવું પડ્યું ને એવી પણ કોઈ ભાવના એ એમની પાસે એ હતી નહીં. નાભી નંદતી ન દ્વેષ્ટિ હિ સ્થિત પ્રજ્ઞ સ્તદોચ્યતે, કે એને કોઈ આવી રીતે ધુત્કારે તો એનો એ દ્વેષ નથી કરતા, એમને કોઈ સત્કારે એને કોઈ એ અભિનંદન આપતા નથી. દરેકની અંદર એક સ્થિરતા એમના જીવનની અંદર જોવા મળે છે. અમદાવાદની અંદર એક મંદિરમાં સ્વામી શ્રી દર્શન કરવા માટે ગયા અને બ્રહ્મચારી જે હતા ભગવાનની સેવામાં એણે સ્વામીને ખૂબ જ ગાળો દીધી, ખૂબ જ ઠપકો આપ્યો. પછી સ્વામી તો એ બધું સાંભળી લીધું અને આ મંદિરમાં જે બીજા પ્રસાદીના સ્થાન હતા એના દર્શન કરવા માટે ગયા. ત્યારે જે મુખ્ય બ્રહ્મચારી હતા એને ખબર પડી કે મારા ચેલાએ આ સ્વામીને આવી બધી ગાળો ના અંતે બધું દીધું છે, એટલે એમણે જરા માફી માગી કે સ્વામી માફ કરજો કે પેલા એ તમને અજ્ઞાનની અંદર આવું બધું કહ્યું. ત્યારે સ્વામી શું બોલ્યા કે અમે તો હવે રીઢા થઈ ગયા છીએ અપમાન સહન કરીને. તો આવી પ્રકારની એમની સ્થિતિ છે, માન અપમાન એમને ક્યારેય લાગી શકતા નથી. લંડનની ભવ્ય નગરયાત્રા હોય કે હાલોલની એક વ્યક્તિની હાજરીમાં થયેલી નગરયાત્રા હોય, એ બધું જ એમને સમાન છે. માન અપમાન મેં એકતા, સુખ દુઃખ મેં સમભાવ. સુવર્ણ તુલાનું સન્માન હોય કે એની પછી 15-20 મિનિટ પછી થયેલું અપમાન હોય, એ બંનેની અંદર એમની પ્રજ્ઞા એ સ્થિર રહી શકે છે. આણંદમાં સ્વામીની ભવ્ય નગરયાત્રા આથી ઉપર નીકળેલી અને એ નગરયાત્રાના પછીના દિવસે સ્વામી બધી બસ લગભગ 280 દુકાનોમાં પગે ચાલીને દાળનો ખરડો કરવા માટે નીકળેલા. હવે બીજા માણસને તો વિચાર આવે કે કાલે મારી નગરયાત્રા નીકળીને અત્યારે મારે આવી રીતે દાળ ઉઘરાવવા જવાનું, પણ એ બંનેની અંદર એ સ્વામીને એક જ પ્રકારની સ્થિરતા. જેમ યોગીજી મહારાજ એ કમલ મહાલમાં પણ જે આનંદથી રહેતા, એ જ આનંદની અંદર એ ગોગાવદરની અંદર પશુઓની ગમાણમાં પણ રહેલા. તો આવી પ્રકારની સ્થિત પ્રજ્ઞતા એ આપણને આ ગુણાતીત પરંપરાની અંદર જોવા મળે છે. રાજકોટની અંદર સ્વામી ઇમ્પાલામાં બેસીને પધરાવણીએ નીકળેલા અને અધવચ્ચે મોટર બગડી અને પછી તરત જ રિક્ષાની અંદર સ્વામી પધરાવણી શરૂ કરી દીધી. આ બહુ અઘરું છે, બીજાને તો વિચાર આવી જાય, ઊભો રહે પેટ્રોલ ના આવે ત્યાં સુધી, કે તું લઈ આવ પેટ્રોલ ને આમાં પૂરીને પછી આમાં જ જઈએ આપણે. પરંતુ સ્વામીને એવું કાંઈ જ નહીં, એ સારી ગાડી હોય કે પછી રિક્ષા હોય, એ બંનેમાં એક સરખા ભાવથી વિચરણ કરી શકે છે. પ્રિન્સ ચાર્લ્સનો બકિંગહામ પેલેસ હોય કે છોટા ઉદેપુરના આદિવાસીનું નાનું ઝૂંપડું હોય, બંનેની અંદર એક સરખા ભાવથી એ પોતે પધરામણી કરી શકે છે. તો આ પરમ પૂજ્ય સ્વામીશ્રીની એ સ્થિત પ્રજ્ઞ સ્થિતિ છે કે માન અપમાન, જય પરાજય, સુખ દુઃખ એ કશું જ એમને એ અડી શકતું નથી. તો આવા પુરુષ જ્યારે એ આપણને મળે ત્યારે આપણે પણ એવી સ્થિત પ્રજ્ઞતાને પામી શકતા હોઈએ છીએ. સ્વામીશ્રીની આ સ્થિતિ છે, એના મૂળની અંદર એમની પ્રજ્ઞા એ પરમાત્મામાં સ્થિર થયેલી છે. સ્થિત પ્રજ્ઞ નામ દેખીતો અર્થ કેવો થાય? તો સ્થિતા પ્રજ્ઞા યસ્ય સ સ્થિત પ્રજ્ઞ, કે જેની પ્રજ્ઞા સ્થિર થઈ હોય એ સ્થિત પ્રજ્ઞ કહેવાય. પરંતુ શ્રીજી મહારાજે મધ્યના 17મા વચનાવતની અંદર જુદી વાત થોડીક કરી છે કે સ્થિતા પ્રજ્ઞા પરમાત્માની યસ્ય સ સ્થિત પ્રજ્ઞ, કે પરમાત્મામાં જેનું મન જોડાઈ ગયું છે અને એને કારણે જેની પ્રજ્ઞા સ્થિર થઈ છે એ સ્થિત પ્રજ્ઞ. ટેમ્પરરી સ્થિત પ્રજ્ઞ સ્થિતિ તો ઘણીવાર રાજકારણીઓને આવતી હોય છે. ચૂંટણી ઊભા હોય ત્યારે એને તમે જોડાનો હાર પહેરાવો કે રીંગણા બટાટાનો હાર કરાવો, ગાળો દો તો એ તમારી જોડે વોટ માગો આવી જ જાય. માન અપમાન એકતા તો ઘણીવાર એને થઈ જતી હોય છે, પણ એ સ્થિત પ્રજ્ઞાની સ્થિતિ નકામી. ઘણીવાર છોકરાઓને પરીક્ષા હોય ને તો એ દાળની અંદર મીઠું વધારે છે કે ઓછું છે એની ખબર નથી પડતી, કારણ કે ટેન્શન હોય પરીક્ષાનું. એટલે કે એને સ્થિત પ્રજ્ઞ ના કહેવાય કે આને આમ સારા સ્વાદ ને નરસા સ્વાદમાં સમાન ભાવ થઈ ગયો. પણ ભગવાનમાં મન આપણું જોડાઈ જાય અને એને કારણે સુખ દુઃખ માન અપમાન જય પરાજયમાં આપણને ખબર ના પડે, એ સાચી સ્થિત પ્રજ્ઞ સ્થિતિ. અને એવી સ્થિતિ જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે જીવનની અંદર આપણને શાંતિ પ્રાપ્ત થતી હોય છે. એવા માટે કૃષ્ણ ભગવાન કહે છે કે સ શાંતિમ અધિગચ્છતિ, કે એવો પુરુષ એ શાંતિને પામે છે. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીના મુખારવિંદ ઉપર આપણને જે શાંતિ દેખાય છે, જે પ્રફુલ્લિતતા દેખાય છે, એનું રહસ્ય આ છે કે આવી સ્થિતિને પોતે પ્રાપ્ત કરી છે. યોગીજી મહારાજ માટે રવિશંકર મહારાજ કહેતા કે યોગીજી મહારાજના મુખારવિંદને જોતા જ આપણને ખબર પડી જાય કે આ પુરુષે આધ્યાત્મિક આનંદ ખૂબ ભોગવ્યો છે. જોતા ખબર પડી જાય કે આવી પ્રકારે એ અંતરે સુખી છે. તો આવી પ્રકારની સ્થિતિ આજે આપણને આ સ્વામીના જીવનની અંદર પણ દેખાય છે, કારણ કે આવી પ્રકારે એમણે પરમાત્માની અંદર એ પોતાની પ્રજ્ઞાને એ સ્થિર કરી છે. તો અત્યારે કહેવું હોય તેટલું કહી શકાય કે 5-5 હજાર વર્ષ પછી પણ ભગવદ્ ગીતાને જીવંત રાખવાનું શ્રેય એ જો કોઈને પણ આપવું હોય તો એ પરમ પૂજ્ય સ્વામીશ્રીને આપી શકાય, કે આજે 5 હજાર વર્ષ પછી પણ ભગવદ્ ગીતા એ જો જીવંત રહી હોય તો સ્વામી જેવા સંતને કારણે. બાકી જો સ્વામી જેવા પુરુષ એ આજે પૃથ્વી ઉપર ના હોય તો આપણે પૂછવું પડત કે કિમ તદ બ્રહ્મ, કે એ સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવા હશે, એ બ્રહ્મ કેવું હશે. પણ અત્યારે આપણને કોઈ પૂછે કે સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવા હોય તો આપણે તરત કહી શકીએ કે એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ, કે તમારે બ્રાહ્મી સ્થિતિ જોવી હોય તો આ પરમ પૂજ્ય સ્વામીશ્રીના તમે દર્શન કરી લો. એક ભારતના બહુ મોટા સંત મુંબઈની અંદર આવેલા અને જન્માષ્ટમીનો સમય હતો અને એ વખતે સ્વામીશ્રીના સાનિધ્યમાં આજે સમય ઉજવાતો હતો અને એમણે પોતે આ સ્થિત પ્રજ્ઞની બધી વાતો એ પ્રસંગને અનુરૂપ કરી અને પછી એક બહુ સુંદર વાત કરતા એ પોતે બોલેલા કે આજથી 5 હજાર વર્ષ પહેલાં અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે છે કે સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવો હોય અને એનો જવાબ આપવા માટે ભગવદ્ ગીતાની અંદર 18 શ્લોક એ કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે સ્થિત પ્રજ્ઞ પુરુષ આવો હોય આવો હોય આવો હોય. પરંતુ અત્યારે આ કળિયુગની અંદર જો અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે કે હે ભગવાન સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવો હોય તો કૃષ્ણ ભગવાન અત્યારે 18 શ્લોકો બોલવાની માથાકૂટ મૂકીને એટલું જ કહેત કે સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવો હોય તો આ પ્રમુખ સ્વામી મહારાજ જેવો હોય. એની અંદર ઇતિશ્રી કરી નાખે તેવા પરમ પૂજ્ય સ્વામીશ્રી
1: શ્રીમદ આવી અક્ષરધામથી અવનિમા ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત્ય નમો સર્વાવતારી હરી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાદિતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ભગવાન સ્વામિનારાયણના અત્યંત કૃપાપાત્ર લાડીલા સખા સમા સંત બ્રહ્માનંદ સ્વામીના જીવન ઉપર આપણે આગળ જોઈએ. જેમ કોઈ વૃક્ષ હોય તો એ વૃક્ષનું થડ છે એ જ વૃક્ષ માટે મુખ્ય છે. જો થડ ન હોય તો વૃક્ષ સંભવે જ નહીં. પરંતુ કેવળ થડ છે એ શોભા ન આપે. થડને ડાળી હોય, ડાળીને પાંદડા હોય તો એ થડની શોભા વધે છે. એમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે થડ સમાન છે. એના વગર ડાળી કે પાંદની કોઈ શોભા કે કિંમત નથી. પરંતુ થડને લઈને ડાળીની કે પાંદડાની પણ કિંમત છે અને શોભા છે. એવી રીતે એમને કારણે થડની પણ શોભા વધે છે. એ મહારાજ સૂર્ય સમા, ચંદ્ર સમા છે અને આ બધા સંતો નક્ષત્ર સમા છે. મહારાજને લઈને આ બધા સંતોની આવી વિશેષતાઓ છે. આવીને આટલી વિશેષતા હોવા છતાં, આવા ગુણિયલ હોવા છતાં પણ આ પરમહંસો શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે, એમના વચન પ્રમાણે કેવી રીતે સારધાર વર્ત્યા છે એમના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે. અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાવું, સ્વામિનારાયણ ભગવાનને ગુરુ કરવા, ઈષ્ટદેવ કરવા, પ્રમુખ સ્વામી મહારાજના હાથે કંઠી ધારણ કરી સ્વામિનારાયણના આશ્રિત થવું ને, એ ગૌરવસ્પદ છે, આનંદની વાત છે. સમાજની અંદર એ વ્યક્તિની પ્રતિષ્ઠા, પ્રેસ્ટીજ વધે છે. એ સમય એવો હતો ત્યારે કોઈ સ્વામિનારાયણના થાય તો એને પોતાની જ્ઞાતિમાંથી બહાર કાઢવામાં આવતા. જ્ઞાતિમાંથી બહાર કાઢે એટલે ગામમાંથી બહાર ન કાઢી મૂકે, ગામમાં જ રહેવાનું. પણ ગામના જે નીતિ નિયમો, કેટલાક જનસમાજના જે લાભ હોય એનાથી વંચિત થવાનું, સાવ સામાન્ય બાબત ગણીએ પણ એ અસાધારણ ગણાય એવી, ગામમાંથી એમને મીઠું પણ ન મળે, વાળંદ હજામત કરવા પણ ન આવે. અને ગામનો જે મુખ્ય કૂવો હોય એ કૂવામાંથી એ પાણી પણ ન ભરી શકે. રોટી બોટીનો વ્યવહાર તો હોય જ ક્યાંથી પછી. આવી મુશ્કેલીઓ હતી છતાં પણ સ્વામિનારાયણનો આશરો કરતા હતા. ગઈકાલે કેટલાક 1969ના દુષ્કાળના પ્રસંગોની વાત આપણે સાંભળી. 69 દુકાળની અંદર સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી દાદાના દરબારમાં રહેતા બધા સંતોના મંડળો પાડી મહારાજે વિચરણ માટે મોકલી દીધા છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એવા સંત હતા કે એમને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ હતી અને ભગવાનને પણ બ્રહ્માનંદ સ્વામીને વિશે એવો સ્નેહ અને પ્રીતિ હતી. બ્રહ્માનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન વિના રહી ન શકાય અને સ્વામિનારાયણ ભગવાનને પણ બ્રહ્માનંદ સ્વામીનું એવું ઘેલું લાગેલું હતું કે સ્વામી થોડાક સમય પોતાથી દૂર જાય તો એમને અખંડ યાદ આવતા. પ્રસંગ એવો બને છે કે મહારાજની આજ્ઞાથી બ્રહ્માનંદ સ્વામીનું મંડળ વિચરણમાં ગયું છે. 3-1 મહિના થયા મહારાજના દર્શન થયા નથી એટલે એમને દર્શન કરવાની આતુરતા થઈ, મહારાજના દર્શન કરું. પરંતુ એમને યાદ છે કે મહારાજે કહ્યું છે કે હમણે જ્યાં સુધી દુષ્કાળનું વર્ષ પૂરું ન થાય ત્યાં સુધી કોઈએ અમારા દર્શન કરવા આવવું નહીં. કારણ એક જ હતું કે દાદાના દરબારની અંદર આટલા બધા સંતો જો રહે, મહારાજ પણ છત્રાયા થઈને રહે તો હરિભક્તો પણ આવે અને આમે વળે દુષ્કાળ હોય, બીજું તો કામે શું હોય. એટલે દાદાના દરબારની અંદર કુટુંબીજનોને મુશ્કેલી ન પડે એટલા માટે મહારાજે આ યુક્તિ કરેલી. ત્રણ ત્રણ મહિના થયા સ્વામીનું મંડળ મહારાજની આજ્ઞાથી બહાર ફરી રહ્યું છે. હવે એના અંતરની અંદર વલોપાત થાય છે કે ક્યારે હરી દેખું, ભગવાનના દર્શન ક્યારે, કબ દેખું કીર્તાર નયન ભરી, ભગવાનના મને દર્શન કરવા છે. બીજી બાજુ આજ્ઞા આડી આવે છે, એને યાદ છે પરંતુ સ્વામીથી રહેવાતું નથી. અને એમણે દૂરથી સમાચાર જાણ્યા કે મહારાજ તો ગઢડામાં રહેતા નથી, હતા ગઢડામાં જ, પણ આગળ સાંભળ્યું એ પ્રમાણે દાદાના દરબારના ચાર ઓરડાના મહારાજે નામ પાડેલા. અત્યારે આપણને ખબર છે એટલે દાદાના દરબારમાં જ છે એવું મનાય, પણ એ વખતે સંતોને ભક્તોને ખબર નહોતી. આ મહારાજની એક યુક્તિ હતી, રહેતા દરબારમાં છતાંય દરબાર ગઢના નામ હતા કે ગોહિલવાડમાં ગયા છે, સૌરઠમાં ગયા છે, કચ્છમાં ગયા છે, ગુજરાતમાં ગયા છે. એટલે બ્રહ્માનંદ સ્વામી આ પ્રમાણે જે કંઈ ભાળ મળે એવી તપાસ કરી અને ગઢપુર આવે છે. બહુ બુદ્ધિશાળી સંત છે, દાદાના દરબારમાં ન જતા. દાદા ખાચરનું જ્યાં વાડી ખેતર હતું ને, એ વાડીએ જઈને ઉતારો કરે છે. દાદા ખાચરની વાડીમાં એક સાથી ખેડૂત કોષ ચલાવતો હતો. બ્રહ્માનંદ સ્વામી એમને પૂછ્યું કે સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે? ઘણીવાર જુઓ કોમ્યુનિકેશનની અંદર આવું બને છે કે ઉપલા સ્તરે એક્ઝિક્યુટિવ લેવલની અંદર જે ચર્ચા વાત થઈ હોય ને, એ નીચેના માણસ સુધી એ વાત પહોંચતી નથી. પહોંચાડવી ને એ કળા કૌશલ્ય છે, પણ નથી પહોંચી શકતી. જેટલી વાત ઉપરના લેવલ સુધી જે જાણે છે ને, એને જેટલું મહત્વ ને મહિમા હોય, એવો જ નીચેના સ્તર સુધી જો પહોંચે ને તો એ માણસ સફળ થાય. દાદાના દરબારની અંદર રહેવાવાળા અંગત નજીકના જે અંતેવાસી સેવકો અને દરબાર ગઢના બધા માણસોને ખબર છે કે કોઈ પૂછે તો શું કહેવું. પણ દરબાર ગઢમાંથી જે દરરોજ બહાર જાય છે એવી વ્યક્તિને આ વાત પહોંચી શકી નથી, પહોંચાડી નથી. બ્રહ્માનંદ સ્વામીએ ખેડૂતને પૂછ્યું કે સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે? એમણે તો જેવું હૈયે હતું એવું હોઠે કહ્યું કે મહારાજ તો દરબાર ગઢમાં છે. બ્રહ્માનંદ સ્વામીને ખાતરી થઈ ગઈ કે મહારાજ તો અહીંયા છે પણ આજ્ઞા નથી એટલે જવાય નહીં. ખેડૂતને કહ્યું કે તું જા અને મારા વતી એક સમાચાર આપજે કે આવા એક તમારા સંત તમારા દર્શન કરવા માટે આવ્યા છે અને તમારી રજા આજ્ઞા માગે છે. ખેડૂત કે હું ન જાઉં, આ દુષ્કાળનું વરસ છે, કૂવાના તળિયે પાણી છે, આખી રાત પાણી થોડું થોડું ભેગું થયું ને ત્યારે માંડ બે ત્રણ કલાક કોસ ચાલે એટલું પાણી ભેગું થયું. સૌરાષ્ટ્રની ભાષામાં એને ઉલાળ્યો કૂવો કહેવાય. કૂવામાં પાણી જે ભરે ને એટલે ઉલેચી લેવાનું, ફરી ભેગું થાય ત્યારે ફરી પાછું કોસ ચલાવવાનો. જો કોસને ચલાવવામાં ન આવે તો પછી પાણી વધે નહીં, બીજે જતું રહે. એટલે જેટલો ઉલાળો ભેગો થાય એટલું લઈ લેવું પડે. ખેડૂતે કહ્યું કે હું ન જઈ શકું. બ્રહ્માનંદ સ્વામી કે હું કોષ ચલાવું. ખેડૂતે બ્રહ્માનંદ સ્વામીનો વેશ, એનું શરીર, એની સ્થૂળ કાય જોઈને કહ્યું કે તમે કેવી રીતે કોષ ચલાવો? કોષ ચલાવો ને એ પણ કરામત છે. પાયલોટ પ્લેન ચલાવી શકે પણ એ કોષ ના ચલાવી શકે. ગમે તેવો કુશળ ડ્રાઈવર હોય ને, એ મર્સિડીઝ ગાડી તમે ચલાવી શકો પણ કોષ ચલાવો ને એ બહુ અઘરો છે. એ કળા કૌશલ્ય છે એમાં પણ. એટલે ખેડૂતે કહ્યું કે તમે ના ચલાવી શકો. બ્રહ્માનંદ સ્વામી કે હું ચલાવીશ. કોષ ચલાવવામાં એવું હોય કે બે બળદ ચાલતા હોય, વચ્ચે એક જાડુ દોરડું હોય, એને વરત કહેવામાં આવે. એના ઉપર માણસ ઊભો રહે એટલે બેસી જાય. જે હરરોજ કોષ ચલાવતો હોય ને એને બળદને પકડવાનો ટેકાની પણ જરૂર ન પડે. એવા દોરડા ઉપર બળદ ચાલે તો એ બેસી શકે અને બેલેન્સ રાખી શકે. આવું તો બ્રહ્માનંદ સ્વામીને કેવી રીતે આવડે. અને જો એના ઉપર ન બેસે ને તો બળદને કાંધ એટલે કે ડોકે જે વધારે વજન લાગે ને જે કોષ ચલાવવા આવવાનો હોય ને પાણી ઉપર ખેંચવામાં થોડી મુશ્કેલી પડે. બ્રહ્માનંદ સ્વામી કે જો હું તને કોષ ચલાવી બતાવું. બ્રહ્માનંદ સ્વામી કોષ વરત ઉપર બેસે કેવી રીતે બેસી શકે? નાનું છોકરું ખેડૂત જ્યારે કોષ ચલાવતો ને ત્યારે ત્યાં આવ્યો ને તો કોષ એ વરતની સાથે લટકી જાય. બ્રહ્માનંદ સ્વામી એવી રીતે થોડી વાર લટક્યા, આમ તેમ કર્યું, અને પેલા ખેડૂતને થયું કે સ્વામિનારાયણના સંત છે ને દર્શન કરવાની આટલી બધી તાલાવેલી છે, ચાલ હું જાઉં. અને દાદાના દરબારમાં જાય છે. બ્રહ્માનંદ સ્વામી બે ત્રણ કોષ કાઢી જોયા પણ એમાં કંઈ ફાયવું નહીં. ખેડૂતના ગયા પછી સ્વામીએ બળદને ઊભા રાખ્યા અને બાજુમાં બેઠા ધ્યાનમાં. વરુણદેવને પ્રાર્થના કરી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરી, અંતરની મહારાજના દર્શન કરવાની ભક્તિ તાલાવેલી છે એને કારણે પાતાળિયા પાણી જે કૂવામાં છેક નીચે પાણી છે ને એ પાણી આપોઆપ ઉપર આવ્યું. અને શક્ય છે જેમ યંત્રથી ગમે તેટલું નીચેનું પાણી ઉપર ચડે એ મંત્રથી પણ ચડે. મંત્ર જપતા આવડવો જોઈએ, મંત્ર શુદ્ધ અને પવિત્ર હોવો જોઈએ અને હૃદયની પવિત્ર ભાવના હોવી જોઈએ. જેવું કામ યંત્રથી થાય એના કરતાં વિશેષ મંત્રથી થાય. 100 માળના ઊંચા બિલ્ડિંગની અંદર મોટર યંત્ર દ્વારા જો પાણી ઉપર ચડાવી શકાતું હોય તો મંત્ર દ્વારા પણ પાણી ઊંચે આવે. એટલે પાણી આપોઆપ ઊંચે આવ્યું અને પછી આખું ખેતર વાડી જે પાવાની હતી ને બધું પહી ગયું. ખેડૂત દાદાના દરબારમાં પહોંચ્યો, મહારાજની પાસે જઈને એમણે વાત કરી કે તમારા આવા એક સંત આવ્યા છે ને તમારા દર્શન માટે આજ્ઞા માગે છે. મહારાજ સમજી ગયા જે રીતે ખેડૂતે વર્ણન કર્યું. અને ઘણીવાર આપણે કહે ને તમને કહી ગયો એ મને કહી ગયો, અંતરથી જ્યારે સામે સામે તાલાવેલી લાગે ને ત્યારે બંનેના અંતરાત્માની અંદર એક જ સરખો ભાવ જાગે. મહારાજ સમજી ગયા કે આ બ્રહ્માનંદ જ હોવા જોઈએ. એમની પરીક્ષા કરવા માટે મહારાજે ખેડૂતને કહ્યું કે જે સાધુ દર્શન કરવા માટે વાડીમાં આવ્યા છે ને એને કહેજે કે આજ્ઞા નથી. એટલું જ નહીં પણ એમનું કપડું ઉતારી અને એને ધક્કો મારી અને કાઢી મૂકજો. આવી મહારાજે જોયું કે આખું ખેતર પાણીથી ભીગી ગયું હતું અને કૂવામાંથી આપોઆપ પાણી ઉભરાઈને આવતું હતું. એને જોયું આ તો સાક્ષાત ભગવાન કહેવાય, આવો ચમત્કાર પરચો તો ભગવાન સિવાય કોઈ બતાવી શકે નહીં. એના અંતરની અંદર બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે ભગવાનપણાના ભાવ જાગ્યા. નજીક આવી એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સ્વામીએ પણ આતુરતાપૂર્વક પૂછ્યું કે શું સમાચાર લાવ્યા. ખેડૂત કયા મોઢે જવાબ આપે, મહારાજે જે કહ્યું હતું એ કેવી રીતે કહેવાય. પણ મહારાજની આજ્ઞા હતી. બ્રહ્માનંદ સ્વામી જ્યારે વારંવાર પૂછ્યું ત્યારે પેલો કહે છે કે સ્વામી મને તો એવી આજ્ઞા છે, શું મારાથી મુખેથી કહી નહીં શકાય. તો કે તારાથી જે ભગવાને કહ્યું એવું જ કહે અને એવું કર, કે મારાથી કહી શકાતું નથી તો કરી કેવી રીતે શકાય. બ્રહ્માનંદ સ્વામી કે એવું તે શું છે કે કરી ન શકાય, ભગવાને કહ્યું હોય ને ન કરી શકાય એવું કોઈ હોતું જ નથી કાર્ય. તો કે સ્વામી મારાથી એ કાર્ય નહીં થઈ શકે, મારાથી કહેતા પણ જીભ ઉપડતી નથી. સ્વામીએ કહ્યું મહારાજનું કહેલું પ્રસાદીનું કહેવાય તું કે. એણે કહ્યું સ્વામી મહારાજે મને એવું કહ્યું કે સાધુને કપડું ઉતારી ધક્કો મૂકીને કાઢી મૂક, મારાથી તમારું કપડું કેવી રીતે ખેંચાય અને તમે તો સાક્ષાત ભગવાન છો. બ્રહ્માનંદ સ્વામી છે ભગવાન તો દાદાના દરબારમાં વિરાજમાન છે, હું તો એનો દાસ સેવક છું. હવે પ્રશ્ન આવ્યો, મહારાજે જે રીતે ખેડૂતને કહ્યું હતું ને એ કરાવવાનો. ખેડૂતને બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે એટલો અહોભાવ પ્રગટ થયો છે કે એનો સ્પર્શ પણ કરે ને તો એ ભગવાનના ભાવથી, હવે એને ધક્કો કેવી રીતે મારે, એનું કપડું કેવી રીતે ઉતારે. સ્વામીએ બહુ સમજાવી અને આ રીતે એમની પાસે મહારાજે જેમ કહ્યું હતું એવું કરાવ્યું. અને એવું કરાવ્યું પછી સ્વામીએ કહ્યું કે જો તારે જે કામ કરવાનું હતું એ તો તારું ખેતર આખું પી ગયું છે, હવે તારે કોષ ચલાવવાનું નથી. હવે એક કામ કરે, હું એક તને બીજી ચિઠ્ઠી લખી આપું, ફરી લઈને એકવાર મારા વતી જા. ખેડૂતને બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે એટલો અહોભાવ થયો છે કે હવે તો બ્રહ્માનંદ સ્વામી જેમ કે એમ એ કરવા તૈયાર છે. અને સ્વામીએ એક ચિઠ્ઠી લખીને મોકલી. પત્રોની અંદર ચિઠ્ઠીની અંદર લખ્યું હતું બ્રહ્માનંદ સ્વામી સુણો.

એ સમયને વિશે ટોપી પહેરવી ને, કોઈ ટોપી નહોતું પહેરતું. અંગ્રેજ સરકાર આવી પછીથી જનસમાજની અંદર ટોપી પહેરવાની થઈ, કારણ કે એ લોકો ટોપી પહેરી અને વેરો ઉઘરાવતા હતા. અને એ વખતે કહેવત પડી ગઈ હતી, ટોપી પહેરામે ત્રણ ગુણ, લીએ વેરો લીએ વેઠ. જે કંઈ ખેડૂત લોકોએ કંઈક ખેતીનો પાક ઉત્પન્ન કર્યો ને, એમાંથી વેરો લેવાનો હોય ને, એ ઉઘરાણી કરવાની હતી. એટલે ટોપીવાળો આવે એટલે લોકો સલામ ભરતા હતા. એના પહેલાં કોઈ ટોપી પહેરતું નહીં. સાહેબ સાહેબ સૌ કહે ને સુખે ભરે પેટ. ટોપી પહેરીને આવે ને એને બધા સાહેબ કહે, સલામ ભરે. પણ આ સંતોએ પણ ટોપી પહેરેલી, અને સંતોએ ટોપી પહેરી પછી આ પ્રમાણે શું કહેવાય, સમાજની અંદર થોડી પ્રતિષ્ઠા વધેલી. એક ટોપીનો જ પ્રસંગ આમ તો મુક્તાનંદ સ્વામીનો છે, પણ આ પ્રસંગને અનુરૂપ છે. મહારાજની આજ્ઞાથી સંતો આવી રીતે ઘરે ઘરે ફરતા હતા ત્યારે બ્રહ્માનંદ મુક્તાનંદ સ્વામીનું મંડળ અમદાવાદમાં છે, દરિયાપુરનો જે ઘુમ્મટ છે ત્યાં આગળ ઉતરેલું. ભિક્ષા માગવા માટે જતું હતું. એકવાર ગામમાં ભિક્ષા માગવા માટે જાય છે, અને કોઈ દ્વેષીએ સ્વામીને ભિક્ષા તો આપી, એની સાથે સાથે સ્વામીનું પૂજન કર્યું, અને પૂજનની અંદર કાંતિલ ઝેર ચંદનની અંદર નાખેલું, અને એ ચંદન વડે સ્વામીના કપાળની અંદર અર્ચા કરી. જેવું મુક્તાનંદ સ્વામીના કપાળે ચંદનની અર્ચા થઈ, અને તરત જ ચામડી આખી, જેમ કોઈ માણસ દાજ્યો હોય ને ચામડી ઉતરી જાય એવી રીતે આખી ખો. તમારે કપાળ ઢંકાય, કાન ઢંકાય ને એવી ટોપી હંમેશા પહેરી રાખવી, જેથી એ ભાગની અંદર થોડો છાંયો રહે. ગઢડાથી વરતાલ જતા રસ્તાની અંદર બધા સંતો સાથે છે. મુક્તાનંદ સ્વામી આવી ટોપી પહેરી છે, અને બીજા બધા સંતો ટોપી રહિત છે. ગામની ભાગોળથી સંતોનો સંઘ નીકળતો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિએ કહ્યું કે બધાએ સ્વામિનારાયણના છે, ના એક બાવો મુંડિયો છે, આ સ્વામિનારાયણનો નથી. એકવાર બે વાર એવી રીતે મુક્તાનંદ સ્વામીએ સાંભળ્યું એટલે એમણે ટોપી ઉતારી નાખી. પછી બધાએ સરખા બધાની સમાન થઈ ગયા, પરંતુ ટોપી ઉતારવાને કારણે સૂર્યનો તાપ અસહ્ય લાગવાથી વરતાલ પહોંચ્યા ત્યાં સુધી એમને તાવ આવી ગયો, અને શરીરે જરા મુશ્કેલી થઈ. એમના સેવક સંતોએ મહારાજને વાત કરી કે મહારાજ આપની આજ્ઞા હોવા છતાં પણ મુક્તાનંદ સ્વામી ટોપી પહેરતા નથી. મહારાજે સ્વામીને બોલાવીને કારણ પૂછ્યું ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ, જે ટોપી પહેરવાથી શરીરને સુખ સુવિધા થતી હોય પણ તમારા મટી જવાતું હોય એવી ટોપી અમારે પહેરવી નથી. એવી ટોપી હું નહીં પહેરું. હું ટોપી પહેરું ત્યારે બાવો કે મુંડિયો કહેવાઉં છું, હું સ્વામિનારાયણનો નથી કહેવાતો. મહારાજે કહ્યું કે સ્વામી તમે ટોપી પહેરશો ને ત્યારે તમે હવે સ્વામિનારાયણના કહેવાશો, અને બીજા બધા સંતોના તમે મુખ્ય છો ને, મુખ્ય એવું તમને લોકો હવે કહે છે, તમને બાવા કે મુંડિયા નહીં કે, અમારી આજ્ઞા છે જાઓ ટોપી પહેરો. બ્રહ્માનંદ સ્વામીએ આવી રીતે આ પદ લખી અને મોકલ્યું, ને પદની અંદર છેલ્લી પંક્તિમાં લખ્યું હતું, આર્ધ ભાવે દીનતાથી મહારાજને અંતરથી પ્રાર્થના કરે

મહારાજે પદ સાંભળ્યું. ખેડૂતને કહ્યું, તું જલ્દી જા અને સ્વામીને અમારી પાસે બોલાય. સ્વામી આવ્યા. મહારાજ ભક્તિભાવપૂર્વક એમને ભેટે છે. ત્રણ ત્રણ મહિનાથી મહારાજના દર્શન નથી થયા. એમનું જે દુઃખ છે એ દુઃખ મહારાજ બ્રહ્માનંદ સ્વામી તરત ભૂલી જાય છે. અને મહારાજ કહે છે કે સ્વામી હવે તમે અહીંયા જ અમારી સાથે રહો. આવી બ્રહ્માનંદ સ્વામીને મહારાજની વિશે પ્રીતિ હતી. છતાં પણ પ્રથમના 44ના વચનામૃતની અંદર મહારાજે પ્રીતિની વાત પૂછી, સ્નેહનું લક્ષણ શું? બ્રહ્માનંદ સ્વામીએ જવાબ આપ્યો કે પિંડ બ્રહ્માંડથી નિષ્પુર રહેવું એનું નામ સ્નેહ. વ્યાખ્યા 100એ 100% સાચી છે. જવાબ 100એ 100% સાચો છે. પિંડ અને બ્રહ્માંડ, પિંડ એટલે પોતાનું શરીર અને બ્રહ્માંડ એટલે સમગ્ર જગત, આ બંનેથી નિષ્પૃ રહેવું એનું નામ વૈરાગ્ય એટલે સ્નેહ કહેવાય. મહારાજે પણ આવી જ વાત શિક્ષાપત્રને સ્નેહો સ્નેહની વ્યાખ્યા, વૈરાગ્ય નેમ અપ્રીતિ શ્રીકૃષ્ણેતર વસ્તુ છું. વાત સાચી છે. પરંતુ શ્રીજી મહારાજ ભરી સભાની અંદર સંતો ભક્તોની વચ્ચે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સ્વામી તમને તો સ્નેહની દિશ જ ન જડી. બ્રહ્માનંદ સ્વામી પણ કહે છે હા મહારાજ આપ ઉત્તર કરો. પછી મહારાજ ઉત્તર કરે છે. ઉત્તર વાંચીએ તો જેવું બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે એવું જ છે, પણ ભગવાનના શ્રીમુખથી આવ્યું છે. એમણે મહારાજને એવો તર્ક ન કર્યો કે મહારાજ મેં જે કહ્યું ને તમે કહ્યું એમાં શું ફરક છે, મેં પાણી કહ્યું ને તમે વોટર કહ્યું એમાં ફરક શું છે. આવા બ્રહ્માનંદ સ્વામી નિસ્તર્ક બુદ્ધિ, ભગવાન જેમ કે એમ કરવું. દુષ્કાળના જે પ્રસંગો ચાલી રહ્યા છે, મહારાજ દાદાના દરબારની અંદર છે અને એક એવો જ ભક્ત મહારાજને અંતરથી પોકારી રહ્યો છે. અને મહારાજ પણ ગઢપુરથી રિસાઈને, આમ તો એમને જવું હોય ત્યારે ઘણી બધી યુક્તિઓ કરે ભગવાન છે ને, મસ્ત જાતિ ભગવાનની ઈચ્છા આવે તેમ ઉચરે, એ કોઈના બંધનમાં ના આવે. ભગવાન એક આવું ચરિત્ર કરીને ગઢપુરમાંથી છાના છતરાયા નહીં, છાના એકલા નીકળી જાય છે. અને ગઢપુરવાસીઓને ખબર પડે છે કે મહારાજ ગઢડામાં નથી, ચારેય તરફ તપાસ કરે છે પરંતુ ક્યાંય મળતા નથી. બ્રહ્માનંદ સ્વામી સુરાખાચર વગેરે મહારાજને શોધવા માટે નીકળે છે. જો એમની વૃત્તિ કેવી છે કે ભગવાન ક્યાં ગયા, એ ભગવાનને તો ખબર હોય અંતર્યામી પણ કોણ ક્યાં છે એમ, પણ ભક્તને ખબર પડી જાય કે ભગવાન ક્યાં છે અને અહીંયાથી ગયા તો ક્યાં અહીંયા જ હશે, એવી રીતે મહારાજનું પગેરું કાઢે છે. અને ખરેખર જે જગ્યાએ મહારાજ ગયા હતા ને ત્યાં જ પહોંચે છે. રામાયણની અંદર એક બહુ સરસ પ્રસંગ આવે છે, જેને જેની પ્રત્યે અસાધારણ સ્નેહ હોય ને એને મળે જ. જેહી કુ જેહી પર સત્ય સનેહુ સો તુહી મિલહુ ન કછુ સંદેહુ. જેને જેના પ્રત્યે અસાધારણ સ્નેહ હોય એને મળે જ. બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચર મહારાજને શોધવા માટે લીમડીની બાજુમાં લીંબલી ગામ છે ત્યાં સગરામને ત્યાં ગયા. સગરામને ત્યાં જેવા ગયા અને પૂછ્યું કે સ્વામિનારાયણ ભગવાન અહીં આવ્યા છે. સગરામે કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન અહીંયા નથી આવ્યા, પણ બાજુમાં કણોતર ગામ છે ને ત્યાં મહારાજ ગયા છે. મહારાજ મારે ઘરે આવ્યા હતા, મને કહ્યું કે મારે અહીંયા ગુપ્તવાસમાં સંતાઈને રહેવું છે, મારા કુબામાં તો સંતાઈ એવું ક્યાં હોય. એટલે મેં કહ્યું કે મહારાજ આ અમારું ઘર છે. મહારાજ ઘરની અંદર પ્રવેશ કર્યો પણ ત્યાં તો કંઈ સંતાઈને ખાનગીમાં રહે એવું કંઈ જોયું નહીં. એટલે મહારાજ અહીંયાથી નીકળી અને બાજુમાં એક બીજું ગામ છે જેનું નામ કણોતર છે અને ત્યાં મારો નાનો ભાઈ સાદુળ રહે છે, તો મહારાજ ત્યાં આગળ ગયા છે. હવે બ્રહ્માનંદ સ્વામીને સુરાખાચરને તો મહારાજનું જ કામ હતું, એટલે આ પ્રમાણે અહીંયાથી તરત જ નીકળી અને કણોતર જાય છે. કણોતરની અંદર જ્યારે મહારાજ જાય છે ત્યારે પ્રસંગ એવો બને છે કે વેજો અને સાદુર બે ભાઈઓ છે, તો મહારાજ પહેલાં વેજાના ઘરે જાય છે.
વેજાના ઘરે જઈને મહારાજે જોયું કે એમના ઘરે પણ આવી રીતે સંતાય એવું બરાબર હતું નહીં. એટલે પછી મહારાજ ત્યાંથી શાર્દુળના ઘરે જાય છે. શાર્દુળના ઘરે જવા માટે વચ્ચે બે ભાઈનું ઘર બાજુબાજુમાં વચ્ચે નાની એક દિવાલ હતી. મહારાજ ઘરેથી આમ બહાર નીકળી અને એના ઘરે જવાને બદલે નાની જે દિવાલ હતી ને એ દિવાલ કૂદી સૌરાષ્ટ્રની ભાષામાં કે ટપી ગયા, કૂદી અને શાર્દુળના ઘરે ગયા. બન્યું એવું કે એમના પગની અંદર જે મોજડી પહેરી હતી ને એક મોજડી આ વેજો જે હતો એના ઘરની અંદર પડી રહી, એક મોજડી મહારાજના પગમાં રહી. એટલે મહારાજે કહ્યું પેલી બીજી મોજડી મને આપ. વેજો કે મોજડી તો નહીં આપું પણ તમારા પગમાં જે મોજડી પહેરી એ મને આપો, નહીં તો હું કોઈ આવશે એને કહી દઈશ કે સ્વામિનારાયણ અહીંયા છે. હરિલીલામૃતની અંદર આ પ્રસંગને બહુ સારો લખ્યો કે જે નીચી જાત હોય ને એના પેટની અંદર વાત ટકે નહીં. ખાનગી કોઈને રાખવાનું હોય ને જો તમે કીધું ને આ કોઈને કહેતો નહીં તો સમજી લેવો બધાને કહેશે ને એટલું કહેશે કે આ કોઈને કહેતો નહીં. જેને જેને વાત કરે એને કહેશે જો આ તને જ કહું છું તું કોઈને કહેતો નહીં. એ બીજાને કહે હું તને કહું છું તું કોઈને કહેતો નહીં. નીચી જાતિની અંદર પેટમાં વાત ટકે નહીં. મહારાજે જોયું કે આને ટાણે યુક્તિ કરી અને ભગવાન અંતર્યામી પણ જાણતા હશે કે બ્રહ્માનંદને સુરાખાચરને અમને તપ લેવા માટે આવી રહ્યા છે. એટલે મહારાજે પોતાની મોજડી આપી દીધી. બ્રહ્માનંદ સ્વામી સુરાખાચર વેજાના ઘરે આવીને ઉભા રહે છે. સ્વામિનારાયણ અહીંયા છે એના બોલવામાં જ એવા ગેંગે ફેફે થાય છે ને સમજી જાય છે કે અહીંયા જ છે. પણ એમના ઘરે તપાસ કરી મહારાજ ત્યાં ના મળ્યા. બ્રહ્માનંદ સ્વામીને સુરાખાચર સાદુરના ફળિયામાં જઈને અડ્ડો માર્યો, ત્યાં જ બેઠા. હવે ઘરની અંદર જે લોકો હોય ને બહારે જવું હોય તો કેવી રીતે જાય? એક ખાટલા ઉપર બે આ બાજુ ખૂણામાં બેસી ગયા બધાય. શાર્દુળના ઘરના બધા જે હતા એમને કંઈક કામ પ્રસંગે બહારે જવું હતું. હવે મહારાજે પણ વિચાર્યું કે આ લોકો તો અહીં આવીને બેઠા છે ને બહારે જશે નહીં. એટલે મહારાજે યુક્તિ કરી અને આ વાઘરી જ્ઞાતિના જે બૈરાઓ હોય એમના ઘરના જે કપડાં હોય ને એવા મહારાજે કપડાં શરીર ઉપર ધારણ કર્યા. કરણીબાના પ્રેમથી મહારાજે એકવાર ધમડકાની અંદર આ પ્રમાણે સ્ત્રીના વસ્ત્ર ધારણ કરેલા. શરૂઆતની અંદર એભલ ખાચરની ઉપાધિને કારણે દાદાના દરબારની અંદર મહારાજ હતા અને એકવાર સ્ત્રીના કપડાં મહારાજે પહેરેલા. આજે ત્રીજી વાર મહારાજે આ કુટુંબના કપડાં પહેર્યા, સ્ત્રીનો વેશ ધારણ કર્યો અને સ્ત્રીઓ આમ નીકળે ને એની સાથે સાથે મહારાજ પણ ઘરમાંથી બહાર નીકળી ગયા. સુરાખાચર મહારાજની આજ્ઞા પ્રમાણે યતિ છે, બ્રહ્માનંદ સ્વામી પણ યતિ અને સુરાખાચર પણ યતિ. આ અમારા યતિ આવ્યા, બંને યતિઓ મહારાજની ભાળ કાઢવા માટે અહીં આવેલા છે. સુરાખાચરે જેમ લક્ષ્મણજીએ સીતાજીના પગ જોયા હતા ને એવી રીતે શરીરના ઉપરના ભાગમાં તો દ્રષ્ટિ ન કરી પરંતુ એમને 100% ખાતરી થઈ ગઈ હતી કે અહીંયા જ મહારાજ છે. એટલા માટે યતિ હોવા છતાં પણ ભગવાનને શોધવા માટે ભગવાનની ભાળ કાઢવા આવ્યા છે ને એટલા માટે એમણે નીચે દ્રષ્ટિ કરી અને ચાલ જોઈ. સ્ત્રીઓની ચાલ અને ભગવાનની ચાલની અંદર ઘણો ફરક હોય. જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે હિરની નાડી સુથણલી સોનેરી. ભગવાનની જે ચાલ છે ને ચટકંતી ચાલ હોય, એની આખી ચાલવાની રીત જુદી. એટલે સુરાખાચરને ખબર પડી જાય છે કે આ મહારાજ છે અને મહારાજને એવી રીતે બોલાવે છે. મહારાજ પણ પામી જાય છે કે આ હવે અમે ગમે તેવા વેશ પલટો કરીશું કે ગમે તે કરીશું પરંતુ અમને છોડવાના નથી. પછી મહારાજ આ પ્રમાણે એમને દર્શન આપે છતાં થાય છે. એ પ્રસંગે બ્રહ્માનંદ સ્વામીએ એક અદ્ભુત પદ બનાવ્યું, વાતલડી રોહને રાતલડી વાલા પૂછું એક વાતલ. આમ તો ચાર પદ છે, આ ચોથું પદ છે. વાતલડી રોને રાતલડી વાલા પૂછું એક વાતલડી. મહારાજ તમે આ શું કર્યું? મોરલડી સાટે મારા મોહન દીધું વેલણ કેણે દાતરડી.
તમે ઉતાવળમાં ઉતાવળમાં સ્ત્રીના કપડાં તો પહેરી લીધા, પણ તમે શરીર સામે તો જુઓ. તમે અધરોષ્ટ પર જે મોરલી ધારણ કરો ને, એ મોરલીને બદલે અત્યારે વેલણ આવ્યું, મોરલી પડી રહી છે તમારી. પીતાંબર સાટે મારા પ્રીતમ, સાડી ઓઢી નવી ભાતરડી. તમે શરીર ઉપર હંમેશા જે પીતાંબર પહેરતા ને, તમારા શરીર ઉપર તો જુઓ પીતાંબર નથી, આ તો સાડી આવી ગઈ છે. છેલ્લે બ્રહ્માનંદ સાહેબ કે બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં. કોને? બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં, ધન્ય તમારી છાતરડી. ખરેખર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન કો ખુદા કો કિસકી અદબ. મારા તમારા જેવો હોય ને, આપણે આવી રીતે ન વર્તી શકીએ. આપણી ઇમ્પ્રેશનમાંથી આપણે બહાર જ નથી આવતા. સામેની વ્યક્તિને કેવું લાગશે સમગ્ર એ વિચારથી જ આપણું જીવન જીવાય છે. એક ભગવાન અને સંત એવા છે કે સ્વ સ્વરૂપની અંદર સ્થિત થઈ અને પરમાત્માના સ્વરૂપની અંદર લીન રહે છે. એને લોકની કંઈ પડી જ નથી. લોકોની જેને ન પડી હોય ને, એ જ આવી અલમસ્તાઈથી જીવન જીવી શકે. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે, બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં. મહારાજ, તમને પણ મનમાં શંકા કે સંશય ન થયો કે લોકો મને ભગવાન કહે છે, હું આવું કરું તો લોકો મને શું કહેશે? અને બીજી રીતે બ્રહ્માનંદ સ્વામી પોતાને કહે, મહારાજ તમે ગમે તેવા વેશ ધારણ કરો કે ગમે તેવા કેશ વધારો, તમારા સ્વરૂપની અંદર મનની જે એકવાર વૃત્તિ લગાવી છે ને, એમાં કોઈ ફેરફાર ન થાય. તમારા સ્વરૂપનો એકવાર જે નિશ્ચય કર્યો છે ને, વર્તાલનું પહેલું વચનામૃત, ચાહે કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, ભગવાનને કે અમને પોતાના અમારા અંતરની અંદર, પણ તમારા સ્વરૂપનો જે નિશ્ચય કર્યો છે ને, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં, ધન્ય તમારી છાતરડી. તમારી છાતીને ધન્યવાદ છે મહારાજ કે આવા વેશ ધારણ કરવા આવ્યા. ગરીબ નિવાસ, તમે સાચે જ ગરીબ નિવાસ છો. એક ગરીબને ત્યાં આવ્યા, એટલું જ નહીં પરંતુ તમે આવો વેશ પણ ધારણ કરી અને એમને આવું સુખ એક સ્મૃતિ આપી. જિંદગીભર તમારા આ લીલા ચરિત્રો લોકો સંભાળશે. અને ભગવાનને વિશે અનન્ય ભાવે નિષ્ઠા નિશ્ચય કેવી રીતે રાખવાનો હોય, આ પ્રસંગ ઉપરથી સાર સમજશે. મહારાજ તમને પણ ધન્ય છે, અમને પણ તમારો નિશ્ચય રહ્યો. તમારા વિશે કોઈ, તમારા ચરિત્ર વિશે કોઈ શંકા નહીં ગઈ. અમે અમારી જાતિને પણ અમે ધન્ય સમજીએ છીએ. પરીક્ષિત રાજાને સુખદેવજી ભગવાનના લીલા ચરિત્ર સંભાળતા અને દસમ સ્કંદની અંદર ગોપીઓના ચીરહરણને કુબજાના ઘરનો જ્યારે પ્રસંગ આવ્યો ને, ત્યારે પરીક્ષિત અન્ન શનનો ત્યાગ કરી મોક્ષ માટે જ કથા સાંભળતા છતાં પણ ભગવાનના ચરિત્ર જોઈ સ કથમ ધર્મ સેતુ નામ, ધર્મના ધરતલ રક્ષક એવા ભગવાને પરદારાનો સંગ કેમ કર્યો એવો મનની અંદર સંકલ્પ થયો. અને પરીક્ષિત સુખદેવજી પામી ગયા કે પરીક્ષિતનું મન વિચલિત થઈ રહ્યું છે, સાઇડ ટ્રેક ઉપર જઈ રહ્યા છે. સમજી

ભગવાનના ચરિત્ર સાંભળીને આવું થાય. બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ આપની કૃપા છે, આપ ગમે તેવા ચરિત્ર કરો, પરંતુ એની વિશે અમારું મન સંશય કરે નહીં. પંચાળા નરેશ ઝીણાભાઈ મહારાજને વારંવાર કહેતા કે મહારાજ દાદાના દરબારમાં જેવો ફૂલદોળનો ઉત્સવ કર્યો એવો ઉત્સવ એક અમારે ત્યાં પણ કરો. મહારાજ કહ્યું, સમય આવે તમારે ત્યાં પણ એવો ઉત્સવ કરીશું. ઝીણાભાઈ પણ ખરેખર મહારાજના અનન્ય એવા ભક્તો હતા. ભગવાન પ્રત્યેની એવી લાગણી પ્રેમ, ભગવાન પ્રત્યેનું એવું અનન્ય જોડાણ હતું. એમના ભક્તિભાવથી મહારાજ એક ફૂલદોળનો ઉત્સવ પંચાળા કરવાનું નક્કી કરે છે. દરબાર ઝીણાભાઈએ ઉત્સવની સંપૂર્ણ તૈયારી કરી. મહારાજ સંતો ભક્તો સહિત પંચાળા પધાર્યા છે. હુબળી નદીને કાંઠે આ પ્રમાણે મહારાજે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે ઉત્સવની બધી તૈયારી થઈ છે. મહારાજ સંઘ સહિત પધાર્યા છે અને અહીંયા આગળ ઉત્સવ થવાનો છે. સંતો ભક્તોની એવી ઈચ્છા હતી કે મહારાજ જેમ ભગવાન કૃષ્ણએ ભક્તોની સાથે રાસ રમ્યા ને એવી રીતે આ પૂનમની રાતે આપ અમારી સાથે રાસ રમો. મહારાજ એમાં પણ સંમત થયા અને ગામની ભાગોળે એને માટેની બધી તૈયારીઓ થઈ. બધા સંતોના અંતરમાં આનંદ છે કે મહારાજ આવી રીતે આજે આપણી સાથે રાસોત્સવ કરવાના છે અને બીજે દિવસે ફૂલદોળ ઉત્સવ થવાનો હતો. પૂનમને રાત્રે મહારાજ સંતો ભક્તોની સાથે રાસ રમવાના છે. કચ્છ ભુજના ધુવા બરાઉ ગામના ભક્તોએ મહારાજને પોશાક પહેરાવેલો. એ પોશાક પહેરી અને મહારાજ રાસ જ્યાં રમવાના છે ને એ રાસ રમવા માટે ગામની ભાગોળે જ્યાં આગળ તૈયારી કરી હતી ત્યાં જઈ રહ્યા છે. એ વખતે મહારાજે કેવા વસ્ત્રો પહેર્યા છે, કેવા શણગાર પહેર્યા છે, બ્રહ્માનંદ સ્વામી એના ચાર પદ બનાવ્યા છે.

સખી આટાદાર અનુપ પિયાજીની પાઘડી એ તો વિસરે નહીં, પણ એક જીવલડામાંથી ભળી તોરો ફૂલ તણો નવરંગ મોળીડા ઉપરે જોઈ ધર્મકુંવરનું રૂપ મારા નેણા ઠરે. આટાદાર અનુપ પિયાજીની પાઘડી આખલડી શરદ સરોજ રસીલા લાલની, દેખી મનડું પામે મોહ તિલક છબી ભાલની. એ પદની અંદર કહે છે, રૂડો રાજે છે નલવટ રે સખી આ

હતું કાજુ મોતીડે જડિત કટાર. કચ્છ ભુજમાંથી જે ભક્તો કટાર તલવાર લાવેલા ને મહારાજ

અહીંયા જન્મ્યો છે. ભગવાન પણ ભક્તો પર અસાધારણ અકારણ કરુણા વરુણા લઈ બન્યા છે. એમણે જેટલા સંતો ભક્તો છે ને એટલા રૂપ સ્વરૂપ ધારણ કર્યા છે. અને મહારાજે કહ્યું એ પ્રમાણે સાત કુંડાળા મહારાસ છે, આ રાસ નથી પણ મહારાસ છે. એક કુંડાળું પછી બીજું. ગઈકાલે યુવાનોએ મસ્તી કરી હતી, થોડી રવિવારની મજા માણી હતી. મહારાજે સાત કુંડાળા આ પ્રમાણે, અને વચ્ચે બ્રહ્માનંદ સ્વામી અને ગાયક મંડળ બધા સંતો જે છે એ લોકો આ પ્રમાણે ઝાંઝ પખવાજ ઢોલ મૃદંગ લઈ અને કીર્તનો ગાય છે. મહારાજ પણ ભક્તોને સુખ આપવા આ પ્રમાણે એટલા રૂપ ધારણ કર્યા છે. બ્રહ્માનંદ સ્વામીએ પદ ઉપાડ્યું સખી.

મારે જેટલા સંતો ભક્ત હતા એટલા મહારાજે આ પ્રમાણે રૂપ ધારણ કર્યા છે. અને પછી તો મહારાજે એવો રાસ રમ્યાને એવો ચગાયો. ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, ભક્તોને સુખ આપવા માટે આજે એમણે આવી રીતે કૃપા કરુણા કરેલી છે. બ્રહ્માનંદ સ્વામીને પણ મહારાજે સાથે લીધા, એક બે ભજનો ગાયા પછી બ્રહ્માનંદ સ્વામીને મહારાજે હાથ ખેંચી અને એમણે પણ રમવામાં સાથે લીધા. સ્વામીનું સ્થૂળ શરીર અને સંતો એક પછી એક ચલતીના પદો બોલતા જાય, બ્રહ્માનંદ સ્વામી તો થાક્યા. યુક્તિ કરીને એમણે પાડી, કહ્યું મહારાજ હું એક પદ સંભળાવું, એમ કરીને બ્રહ્માનંદ સ્વામી વચ્ચે કુંડાળામાં બેઠા. પણ મહારાજ તો જે રીતે રમતા હતા, અને ખરેખર ભગવાન છે ને ભક્તિને વશ છે. પ્રેમ ભક્તિ જેને ઘટ આવે જે

ધર્મનો રે, તમારી સાથે હરવું ફરવું, આ રાસ રમવાનું મને અત્યંત વાલું લાગે છે, પણ થયા થકીત ન ચાલે મારા પાવ, પ્રભુ મારા પગ થાકી ગયા છે, મારાથી તમારી સાથે ફરી, અને આમેય ભગવાનની સાથે કોણ ફરી શકે. સ્વામી માટે આપણે કહીએ છીએ ને, કહી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ, મારા સ્વામી જી કરે છે તેમ કરી તો જુઓ, સહી તો જુઓ રે કોઈ સહી જુઓ, પ્રમુખ સ્વામીએ જેવું કર્યું છે કોઈ કરી જુઓ, એમણે જેટલું સહ્યું છે એવું સહી જુઓ, એમણે જેટલું વહ્યું છે ફર્યા છે ને એટલું કોઈ ફરી જુઓ, કોઈની તાકાત નથી, એની મોજડીમાં કોઈનો પગ ન આવે. બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ હું થાકી ગયો છું, મહારાજ તો એમની વાત સાંભળતા નથી. સ્વામીએ યુક્તિ કરી, બાજુમાં કોઈનું ઘાસનું એક ગંજી હતી, બાજુમાં કોઈનું એવું ફળિયું ખળું હતું ને, કોઈને કહીને ત્યાં આગળ પૂળો સળગાવ્યો અને આગ લાગી, એટલે પછી કોઈ ચોર આવ્યા ને આગ લાગી એમ કંઈક ગોકીરો થયો ને બધો રંગમાં ભંગ પડ્યો. આ પ્રસંગે જ બ્રહ્માનંદ સ્વામીએ સર સર સર પર સધર અમર સર અનુસર કર કર વર ધલમેલ કરે હરિહર સુર અછર અવર અતિ નિર્ભર ભર મન ઉત્યો હરખ ભરે નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિકટ મુકુટ શિર સમર નમે ઘન રવપટ ખર ફરર ઘરર ઘર ઘુઘર.

રંગભર સુંદર શ્યામ રમે, આ છંદ પણ બ્રહ્માનંદ સ્વામી એ જ પ્રસંગે બનાવેલો છે. મહારાજે સ્વામીને આ પ્રમાણે પોતાની મૂર્તિનું સુખ આપ્યું અને સૌ ભક્તોને પણ એ રીતે સુખ આપ્યું. આવી રીતે શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામી સંતો ભક્તોની સાથે કેવા ઓતપ્રોત છે, આપણા આ પ્રસંગથી આપણને ખ્યાલ આવ્યો. આવી નાની પ્રકારની લીલા કરી ભગવાન ભક્તોને વશ આધીન છે, એવી ખરેખર પ્રેમ ભક્તિ જેના અંતરની અંદર આવે તો ભગવાન પણ પોતાની મૂર્તિનું આવી રીતે આવું અદ્ભુત સુખ આપતા હોય છે, એવા ત્રણ પ્રસંગો સમય અનુસાર આપણે અત્યારે જોયા. બાકીના પ્રસંગ આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય.

श्री स्वामी नारायण भगवान जय। जो आपणे शास्त्री महाराजे कहू के मारू कार्य चालू रहेशे, आपणे समझिए ना समझिए, गोथा खाइए गमे, पण शास्त्री मानू कार्य चालू ज रहेवानुं छे। एटले एमां आपणे भरी जईए ए साचो सिद्धांत छे, साचो सिद्धांत छे, શાસ્ત્ર સંમત છે અને કોઈ વાત અવિદ્વાન નથી। શાસ્ત્રી મારે જે કાર્ય કર્યું છે એ બધું બધાને માન્ય છે। અને આ ભદ્રેશ સ્વામી શહેરમાં બધે આખી દુનિયામાં બધે ફર્યા અને મોટા મોટા વિદ્વાનો પણ કબૂલ કર્યું છે। એટલે શાસ્ત્રી માનું સિદ્ધાંત ખાલી સંસ્કૃતમાં નથી પણ મૂળ તત્વ તો એ છે, બ્રહ્મ અને પરબ્રહ્મ, જે મહારાજે જે શાસ્ત્રી મહારાજે જે પધરાવી મૂર્તિ પધરાવી દીધી। હવે એક ગમે એવા સંજોગો હોય ને, પણ બીજા તો ઠરી જાય કે ના મહારાજની મરજી નથી, એ મુશ્કેલી આવે તે વખતે ઠરી જાય। શાસ્ત્રીમાં કે મહારાજની મરજી છે જ, અને એ રીતે કાર્ય કર્યું કે બીજા બધા ઠરી જ જાય। ખરેખર આટલી મુશ્કેલીઓ, બધી પ્રકારની મુશ્કેલીઓ, એમાં કોઈ માથું ઊંચું ના કરી શકે અને છેવટે આગળ ચાલશે। બહુ જ્ઞાની હોય તો કે આગળ મહારાજની મરજી હશે એમ થશે, પણ શાસ્ત્રી મહારાજે કહ્યું કે ના મહારાજની મરજી છે જ। એટલે કસણી એટલે આપણે સંઘર્ષ કરવું પડશે, પણ મારાની મરજી છે જ। અને ખરેખર જે ખૂણિયું જ્ઞાન કહેવાતું હતું શાસ્ત્રીમાં, આજે છેડે ચોક ચરોતરના ચોકમાં લઈ દીધું અને મહારાજ સ્વામી જે મહારાજ ક્યાંય હતા, સ્વામી ક્યાંય હતા, બધા ભેગા કરીને અને મધ્ય મંદિરમાં પધરાવી દીધા। આમ તો વઢવાન શરૂઆત થઈ ગઈ હતી, પણ આપણે ભોજાસનમાં જે કેટલો આનંદ, કેટલો બધું કેફ હશે બધા, કારણ કે જે સિદ્ધાંત સમજે એની વાત છે। સિદ્ધાંત સમજ્યા જે જૂના હરિભક્તો પણ આ સિદ્ધાંત સમજ્યા હતા તો એને તો ખરેખરો આનંદ કેફ વર્ત્યો હશે। એટલે આ અને આ લોકો કારિકા બોલ્યા એટલી મજા આવી ગઈ। એટલે આપણી જેમ ગંગા કિનારે નદીમાં પાસે બેઠા હોઈએ અને આ બધા સંભળાતા સાંભળતા હોઈએ આપણે, એ ખૂબ આનંદ થયો। અને જે એમાં વાત આવી દિવ્ય કારિકામાં ટ્રાન્સલેશન, દિવ્ય દિવ્યની વાત આવી કે આપણે દીવ ભાવ રાખો, એ બધી વાત આવી, તો બધું એકનું એક જ છે બધું, આમ આમ આમ આમ કરો આમ કંઈ પછી એક જ છે। મહારાજને સ્વામી એ મુખ્ય તત્વ છે, બ્રહ્મ અને પરબ્રહ્મ, શાસ્ત્ર સંમત છે, કોઈ વસ્તુ શાસ્ત્ર બહાર નથી, અને એવું આપ અને સાબિત થતું જાય છે। ભદ્રેશ સ્વામી બધે ફરે છે અને બધા બધા કાનપટ્ટી પકડીને કબૂલ કરે છે। એટલે સિદ્ધાંત સાચો છે, કલ્પિત નથી, આ કંઈ ગપગોરા નથી, સાચી વસ્તુ છે,
महाराज ने स्वामी आप पृथ्वी पर पधार्या एक अभी वात जुदी से एक आक अभी पृथ्वी पर पधार्या खेल खेली गया आप रही गया जे जेने एकांतिक भक्तों कहीं समझा अने पण तो शास्त्री महाराजे जे स्पष्टता करी अने मूर्तिओ पधराई दीधी अमे कोई फेरफार ना थाय हजारों वर्ष सुधी आ मूर्तिओ द्वारा महाराज स्वामी सिद्धांत साथे शास्त्रमां होय अने आपणने कहेवामां आवे શાસ્ત્રમાં તો બધું ફરી જાય બધું આમ તેમ આમ પણ મૂર્તિઓ પધરાઈ હતી મૂર્તિમાં પાંચ મંદિરમાં મૂર્તિઓ પધરાઈ હતી તો સ્પષ્ટતા એટલી બધી કરી અને બધાને સુલભ થઈ ગયું બધા સમજે ના સમજે પણ તો આ મારા ભજન કીર્તન બધું કર્યું અને જે આપણે તો ઘણા બધા સમજે જ છે નથી સમજતા એવું નથી પણ તો માર્ગ એવો મૂકી દો વહેતો મૂકી દો ભક્તિ માર્ગ જે બધાને સુલભ થઈ જાય વિદ્વાનોને પણ નમવું પડે અને આ મૂર્તિઓ એટલે એમાં કોઈ ના પડી શકે એમ નથી શાસ્ત્રીમાં જબ્બર કાર્ય કર્યું છે અને શાસ્ત્રીમાં જે આપણા બધા માટે અનંતકાળ સુધી બધું આ જે એમનું કાર્ય અને એમનું કાર્ય દ્વારા પ્રગટ જ છે શાસ્ત્રીમાં જ યોગી બાપા પ્રમુખ સ્વામીમાં જ બધા પ્રગટ જ છે રહેવાના છે એમાં કોઈ મતભેદ પાડી શકે એમ નથી એટલે પણ આપણે અત્યારે તો આ લાભ લઈ લેવો મહારાજનો જે સિદ્ધાંત છે મહારાજની આજ્ઞા છે એ પ્રમાણે રહીને ધર્મમાં રહીને આપણે બધું ભક્તિ સેવા કરવાની છે ધર્મ નિયમમાં ના રહીએ એટલે મહારાજને રૂચે નહીં મહારાજ એટલે મહારાજને ખરેખર રાજી કરવા હોય તો આપણા ધર્મ નિયમમાં રહીને આપણા જે દાસભાવ લાવીને અને બધાને મહિમા સમજીને એકબીજાને અંદર અંદર ચરણ સ્પર્શ કરીને એ જ ભાવના રાખવી બીજી ભાવના રાખવી જ નહીં આ અબજો રૂપિયાની કમાણી છે અને બીજી બધી તમારી ઈર્ષ્યા અને માન ને 5-25 રૂપિયાનું છે અને એ નાશન છે તમારો દેહ પડે એટલે બધું વિલીન થઈએ પણ આ જે મૂલ્યો છે મહારાજના મૂલ્યો દાસભાવ રાખવું મહારાજે જે સત્સંગમાં જે દાસનો દાસ થઈ રહે તે ભક્તિ ભલી માનીશ રાચીશ તેના રંગમાં એટલે એ આ બધા સિદ્ધાંતો અનાદિકાળથી મારા સ્વામી તો આનંદ બ્રહ્માંડમાં આનંદ વખત પધાર્યા છે તો અરે મારા સ્વામી બીજા કોઈ નહીં એ મારા આનંદ બ્રહ્માંડમાં બધે એક એક બ્રહ્માંડમાં પધારેલા છે પણ મારા સ્વામી જોડ છે બ્રહ્મ અને પ્રભુને એ સાથે જ રહે છે અને એવી રીતે આ શાસ્ત્ર તો ક્યાંય શાસ્ત્રની કોઈ ગણતી નથી આ તો બ્રહ્માંડ આનંદ બ્રહ્માંડમાં મહારાજ સ્વામી પધારે એ કોઈ શાસ્ત્ર આવતું જ નથી બધું શાસ્ત્ર ટૂંકું પડે બધું પણ આપણે તો એટલી જબરજસ્ત વસ્તુ મળી છે અને શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન કેટલા પર છે પણ આ આપણી વચ્ચે આપણું કલ્યાણ કરવા માટે પધાર્યા પૃથ્વી પર પધાર્યા લીલા વિસ્તારી પોતાને અને સુખ આપ્યું અને મહારાજ સ્વામી સિવાય આ
प्रकट न थयो तो शास्त्र में तो आप अधर ताल बधु रही हो पण प्रकट थया लीला विस्तारी पोते मूर्तिवान बधाने भक्तो एकांतिक भक्तो ने सुखी करवा माटे एमना मनोरथ पूरा करवा माटे आ लोक में बधु पधार्या पर तो एक ने एक छे महाराज अहींया छे अक्षरधाम में छे इनवैत स्वरूप छे ए बधु एटले अमार कई फेर नहीं एटले एकनु एक छे आई धर्म मान्यता राखीने અને સાચું માનીને સાચું સાચું ના માનાય તો એટલું બધું આપ સિદ્ધાંત પરમ સત્ય છે પરમ સત્ય છે એનાથી કોઈ કોઈ વસ્તુ એવી સત્ય નથી પણ આ પરમ સાચા બ્રહ્મ અને પરબ્રહ્મ અતિ સાચા છે તેમને કારિકાઓ બોલતા હતા એટલો બધો આનંદ આવતો હતો બધું ગંગા કિનારે બેઠા હોય ને આ જે લહેર ઉડતી હોય એ બધું આપણે સંભળાવ બધે બધા આ હતા એમ બધા મોડે મોડે કરી નાખવા સજાન સાંઈ મહારાજ

મુક્ત મુનિએ શ્રીહરિની સ્વાભાવિક પ્રકૃતિ કહી. સ્વાભાવિક પ્રકૃતિ એટલે દિવસમાં ઘણીવાર એ પ્રકૃતિ પ્રમાણે વર્તે. એમને પ્રકૃતિ છે જ નહીં, પણ આ લોકમાં આવ્યા એટલે બધું દેખાડે, ભૂખ તરસ બધું દેહના ભાવ દેખાડે. નરતનધારી એટલે મનુષ્ય રૂપે આવ્યા એ બધા ભાવ દેખાડે. એટલે મહારાજે કહ્યું મુક્ત મુનિએ શ્રીહરિની સ્વાભાવિક પ્રકૃતિ કહી. જે ભગવાનને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. આપણી જે પ્રકૃતિ નહીં, જો આ કેવો ધડાકો કર્યો. જે ભગવાનને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. આપણે તો ખાવા પીવાની ઉઠવા બેસવાની બધી કેટલી વિચિત્રતા હોય છે. આ ભગવાન એ મનુષ્ય ધન ધારે, પણ તોય એમાં દિવ્યતા દેખાય. હવે સાવ આપણે એવું કોઈ પ્રવૃત્તિ પ્રકૃતિ નહીં. કોઈને એલર્જી થાય, કોઈને આપણી પ્રવૃત્તિ પ્રકૃતિ તો આવી બધી હોય, એ ભગવાનને એવું નથી. જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય, ભગવાન સંતનો દાસ તેને દેશકાળ લાગતા નથી. આ સત્સંગમાં દેશકાળ બહુ પ્રશ્ન છે. મહારાજના વખતમાં દેશકાળ લાગ્યા એટલે જતો રહે સત્સંગ છોડીને, અને જાય પછી પાછો કોક પાછો આવે, બાકી જાય જાય જ. અને એનું મૂળ કારણ માન છે. તેનો ભક્તિભાવ કોઈ કાળે ઓછો થતો નથી. વળી આપણા ભક્તિ સંપ્રદાય અને આપણા ભજન ભક્તિ એ જ પાસો લીધો છે, બીજું બધું નહીં. જ્ઞાની હોય તોય, હવે પાંડુક શાસ્ત્રી હતા, અમે ત્યાં ગયા હતા, જ્ઞાની હતા બધા ઘણા, પણ એમને કહ્યું કે મારું ભક્તિનું પિંડ છે એટલે બધું જ્ઞાન હોય બધું, પણ આ બધું કઠણ, બે વસ્તુ ભેગી ના હોય. વિદ્વાન હોય તો ભક્તિ એમાં બહુ ધ્યાન ના પડે, અને ઓલામાં ગૂંચાયા હોય વેદ વિધિમાં તેમાંથી બહાર ના નીકળે. અને બે ભેગું હોય એ ભક્ત. તેનો એટલે બે વાત આવી, ભગવાન સંતનો દાસ થઈને રહેતો હોય તો દેશકાળ લાગતા નથી. દેશકાળ આ સત્સંગ છોડીને જતો રહે, આવો દુર્લભ સત્સંગ. દેવોને પણ ઈચ્છા રહે છે મનુષ્યતન ભગવાન છે એટલે મનુષ્યતન ધરે એ ઈચ્છા રહે. એટલે દેશ ઘણા જન્મના અંતે જે આ વાત ખાસ યાદ રાખવા જેવી છે, ઘણા જન્મના અંતે આ સત્સંગ યોગ થયો છે. અને બીજી બાજુ અનંત બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો રાજા, પણ તેને જો સત્સંગ ના હોય તો તેને જીવન અલેખે છે. અનંત બ્રહ્માંડનો એક બ્રહ્માંડમાં તો કેટલું બધું તંત્ર આવી જાય, 14 લોક આવે, અને દેવલોક ઇન્દ્રલોક બધા પથ્થા બ્રહ્મલોક બધું આવી જાય. હવે અનંત બ્રહ્માંડનો રાજા એટલે
આનંદ બ્રહ્માંડનો કેટલા લોક બધા કેટલું બધું આવી જાય, પણ તો એને સત્સંગ ના હોય તો જીવન અલેખે છે. એવું શક્ય હોય ખરું, મહારાજે વાત લખી છે એટલે થાય. બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના હોય, એવો સત્સંગ આપણને મળ્યો છે, કેટલી મોટી વાત છે. તો એક બ્રહ્માંડની કેટલી સાહેબી હોય, પદાર્થના ઢગલા હોય, બધું હોય, તો આપણા પાસે શું પદાર્થ છે, આપણી પાસે શું છે? પણ આ વસ્તુ જુદી છે. સત્સંગ મળ્યો છે ને એ બહુ મોટી વાત છે. સત્સંગ મળ્યો અને પારની, પુણ્યનો પારની, જો મહારાજે બ્રહ્માંડ સ્વામીને પૂછ્યું, બ્રહ્માંડ સ્વામી મહારાજને પૂછ્યું કે મહારાજ આ સત્સંગ કરીએ છીએ, માન ઈચ્છા બધા ટળી ગયા છે, બધું છે, પણ તોય સૂનું સૂનું કેમ રહેશે, આટલું બધું હોય. મહારાજે પછી એમને વાત કરી કે એક તો પ્રગટ જે ભગવાનના સંત હોય એનો જોગ હોય, અને આ પોતાની મેરે બધા દોષ ટળી, બ્રહ્માંડ સાંઈ તો બધા નિર્દોષ હતા, બધા દોષ ટળી ગયા હતા, નિર્વિકાર હતા. એટલે મહારાજ કહું કે તમારા બળે દોષ ટળ્યા નથી, એટલે ભગવાનની કૃપાથી આ દોષ ટળ્યા છે એ વાત જાણવી. બ્રહ્માંડ સ્વામી તો એવું હતું લાગે કે પોતાને મેરે દોષ ટળ્યા હોય એવું લાગે, પણ તો મહારાજે આપણને તો કહે, પણ બ્રહ્માંડ સ્વામીને વાત મહારાજ કરે છે કે દોષ તમારા સાધને ટળ્યા નથી. અને આ સત્સંગમાં બીજા હરિભક્તો સંતોનો જોગ થયો છે પણ મોટી વાત છે. આવા એટલે બધી વાત કહી, એટલે મૂળ છે સત્સંગ બહુ દુર્લભ છે. સત્સંગ આ મહારાજ પોતે આવ્યા ત્યારે સત્સંગ મળ્યો, નહીં તો કોઈ કાળે સત્સંગ મળત નહીં. કોઈ કાળે આપણે જન્મણ જન્મણ જન્મણ ચાલુ જતા, વચ્ચે બ્રેક વાગી, મહારાજ સ્વામી આવ્યા, બ્રેક વાગી, હેન્ડલ બ્રેક, લેગ બ્રેક, વેક્યુમ બ્રેક, બધી બ્રેક વાગી, મહારાજ રોક્યા આપણને. અને આપણી તાકાત નથી કે આ સત્સંગ થાય, પણ ભગવાને બ્રેક મારી અને વળાંક આપ્યો એટલે આપણે આ સત્સંગમાં બેઠા છીએ. નહીં તો ક્યાંય ચક્રવા ફરતા હોત. તો જે સત્સંગ બહુ મોટી વસ્તુ છે. આ લોકમાં તમારે પગમાં જોડા ના હોય, ઝૂંપડી હોય, આ બધું હોય, ઘર ના હોય, એ કોઈ વસ્તુ નથી. સત્સંગ મળ્યો બધું મળી ગયું. એ સત્સંગ મળ્યો એટલે મોક્ષ, મોક્ષને માર્ગ ચડી ગયો. અને મહારાજને સ્વામી જ મોક્ષ કરે, બીજા કોઈ ના કરે. એટલે એટલું મોટું આ સત્સંગનો જોગ આપણને થયો છે, એટલે એને દ્રઢ કરીને રાખજો. અત્યારે પૈસા પદાર્થ એ નાની નાની વસ્તુ, એ તો આ જ લોકમાં જ કોઈ કરોડપતિ અને પછી રોડપતિ થઈ જાય, આ જ લોકમાં દેખાય. આ તમે યુગાન્ડાથી દોડીને આવ્યા, શું બીજા તો મર્યા પછી મૂકીને જાય, આ તો જીવતા મૂકીને. એટલે હવે એ બધું નિશ્ચિત નહીં. આ બધું આપણે જે આ લોકની વસ્તુ પદાર્થ, અને મહારાજે તો સીધી વાત કરી, જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ છે નિયાસ.
હવે તમારો જોગ તમારે તમને થયો એટલા માટે આ પંચ વિશે તો દુશ્મન છે આ સત્સંગમાં. એમાંથી બહાર નીકળે તો સત્સંગ થાય, તો જો આપણે અડધું પડધું છે વિષયમાં આમ એક લાર મારી આવીએ સત્સંગમાં આવીને, એટલે પણ તોય આપણને સત્સંગ મળ્યો છે, બહુ મોટી વાત છે. બહુ આ તો ઓર્ડનરી ના ગણતા. એક દિવસ મેં સત્સંગનો જોગ હોય અને મહારાજે કહ્યું એક દિવસની સત્સંગની સેવા, એક દિવસની સત્સંગની સેવામાં કરોડ વર્ષનું તપ અને કરોડ વર્ષનું ધ્યાન આવી જાય. આ તમે સેવા આજીવન છે બધા અહીંયા આ સત્સંગ સેવા પર, એક દિવસની સેવામાં કરોડ વર્ષનું તપ અને બધું આવી જાય. તો આપણે તો કેટલા વખતથી આ સેવા કરી છે એટલે લાચારી ના સમજતા કે આ ઘડપણ થયું આ બધું થયું, એટલે આપણે ચલો ઠીક આ સેવા જોડાઈ એવું નહીં. મોટા ભાગ્ય માને ને મોટા ભાગ્ય માને આ સેવામાં સેવા કરવી બળથી. તમે કેફ રાખો અબજોપતિ કરતા તમારા ભાગ્ય વધારશે. યોગી આપા કહે આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય, ભાગ્યશાળી માનવ એ જ ભૂલ. એટલે એવું જેને જેને સત્સંગ મળ્યો છે એનું બધું બળ રાખવું, હિંમત રાખવી. મારા સ્વયંનો જોગ ક્યાંથી ક્યાંથી, અને એમને જ કૃપા કરી છે. આપણી તાકાત નથી, કૃપા કરી તો દ્રઢ કરીને સત્સંગ. હવે સત્સંગ રાખવા માટે આ બધું મહારાજ કહે છે. જે ભગવાન સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી, તેનો ભક્તિભાવ કોઈ કાળે ઓછો થતો નથી. આ બે વસ્તુ પ્રાપ્તિ, ભક્તિભાવ. આપણે ભગવાન સાથે જોડાવા માટે ભક્તિભાવ જોઈએ, બીજો કોઈ કામમાં કામમાં ના આવે. બીજું બધા ધ્યાન તપ વૈરાગ એ બધું મહારાજના વખતમાં હતા. ત્યાગી વૈરાગી જ્ઞાની તપસ્વી અંતર્યામી બધા હતા એવા. પણ મહારાજે એકાંતિક ભક્ત એટલે ભક્તિ એને પોષણ આપ્યું અને એ મહારાજને ગમતું. બીજા બધાને પોષણ આપ્યું છે મારે તપ ત્યાગ ધ્યાન બધા, પણ ભક્તિભાવ એટલે ભગવાન સાથે ભક્તને જોડાવા માટે ભક્તિભાવ જોઈએ, બીજા કોઈ સાધન કામમાં ના આવે. એ ભક્તિભાવ એટલે ભગવાન સાથે એક તાર થવાની વાત છે. તો આ જે દાસ થઈને રહે, ભગવાન સંતનો દાસ થઈને રહેતો હોય એ દેશકાળ લાગતા નથી. એક તો એ વાત કે સત્સંગ મૂકીને જાય જ નહીં, ગમે એવું એને દુઃખ આવે સુખ આવે પણ સત્સંગ મૂકીને જાય જ નહીં. સુખ આવે તો એ જતો રહે, બધું સુખ મળે ને ગયા જેવો જ હોય. અને એટલે સત્સંગ મૂળ, બીજું દુઃખ આવે સુખ આવે એ બધી વસ્તુ જુદી, પણ સત્સંગને પકડી રાખવા. સત્સંગમાં દાસપણું જોઈને શ્રી હરિજનોનો સત્સંગ નક્કી કરતા. હવે કાપડ છે ને એ મીટરથી મપાય અને પાણી છે લીટરથી મપાય, અને સત્સંગી કેવી રીતે મપાય? દાસભાવ. એનો જેટલો દાસભાવ આ સત્સંગમાં રહે, બાપભાવ નહીં. આપણે એ રીતે જ વર્તતા હોય છે સત્સંગમાં. આમ સત્સંગનો કેફ એ રીતે નહીં, જેમ ગુણાધ્યાન સ્વામી જેમ મહારાજનો મહિમા સમજે એટલે વધારે દાસ થાય. એટલે સ્વામીની વાત તો છે જ નહીં, પણ બીજા હરિભક્તો જેમ જેમ મોટો પાવે એમ એમ એમ દાસ થાય, બાપ ના થાય.
આપણે જેમ જેમ મોટો પાવે આમ બીજો રંગ લાગતો હોય, એ ખોટો ને. સત્સંગમાં દાસભાવ મહારાજ એ વાત કહી, સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિ જનોનો સત્સંગ નક્કી કરતા, કેટલો દાસભાવ છે એના ઉપરથી માપ કાઢતા મહારાજ, કે આ સત્સંગ કેટલો છે, કેટલો દ્રઢ છે, કેટલો કાચો છે, પાકો છે, એના દાસભાવથી બીજે કોઈ વસ્તુથી મહારાજ નક્કી ના કરે. લીટરથી પાણી મપાય અને મીટરથી એમ હરિભક્તનો માપમાં માપ કાઢવો હોય તો મહારાજ દાસભાવથી કહે, કેટલો દાસભાવ છે, આટલો છે, આટલો છે, એમાંથી મહારાજ માપે. પણ માપે એટલું નહીં, જો સત્સંગ દાસપણું જોઈને શ્રી જનોનો સત્સંગ નક્કી થાય, હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રીહરિ પ્રીતિ રાખતા. એટલે મીટર લીટર તો બધું એમાં કંઈ તથ્ય રહેતા, પણ આ કેટલો ફાયદો, ભગવાન પ્રીતિ રાખે તમારી સાથે, એ જ કરવાનું છે. કારણ તો એમાં નંબર લાગે છે આપણને, દાસભાવ જેટલો દાસ થયો એટલે ભગવાન તમારી સાથે પ્રીતિ રાખે, જે કરવાનું છે થાય. સત્સંગ દાસપણું જોઈને શ્રી જનોનો સત્સંગ નક્કી કરતા, હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રી પ્રીતિ રાખતા. પછી બીજું આગળ, તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષ ટળે તેની ચાળ અંતરેપણે રાખતા. પછી ઉદાહરણ, એના દોષો ટળે અને શુદ્ધ થાય, અંતર શુદ્ધ થાય, અને એ બધી અંતર શુદ્ધ થાય, દોષો ટળે તે ચાળ રાખતા, અંતરે પણ યાદતા રાખતા. એટલે રૂબરૂ મળવાનું ના હોય, પણ જેમ આપણે બે દીકરા હોય પરદેશમાં હોય, અમેરિકા હોય, તો નજર ક્યાં હોય, તો દીકરા માટે ને બોલો, બીજો ગમે એટલો હોશિયાર હોય આ ઠીક, પણ તમારા દીકરા માટે ગમે એવું વાંકો ચૂકો હોય પણ તો એના દૃષ્ટિ રહે. એટલે મારા અંતરે પણ, એટલે રૂબરૂ મળે ને એ રીતે નહીં, તમે ગમે ત્યાં હો, પણ ભગવાન આ દાસભાવ હોય અને તમે ગમે ત્યાં હો દુનિયાને છેડે, પણ ભગવાન દ્રષ્ટિ રાખે તમારા અને તમારા દોષો ટાળે, બધું અંતરેપણે બધું મારે કરે. જણોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા, જેવા એટલે દાસ પણ બહુ મુદ્દો છે. દાસપણું આવ્યું ને તો બધું મહારાજ બધી રીતે તેને રક્ષા કરે. બધી જો આપણે સત્સંગમાં દાસપણું જોઈને શ્રીહરિજનોનું સત્સંગ નક્કી કરતા, હરિજનોમાં જેટલો દાસભાવ તેટલી તેની સાથે શ્રી પ્રીતિ રાખતા, તેનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, દોષો ટળે તેની ચાળ અંતરેપણે રાખતા, જનોના ઉત્તમ ગુણો જેટલા વધે તેમ જતન કરતા. બધું જ દાસ ફળમાં માલ છે, બાપ થવાની, બાપ થવા તો ખોવાનું છે બધું ઢગલા. એટલે જરાક અહંકાર આવે, અહંભાવ આવે આપણે સત્સંગ કરવામાં, કોઈ પણ રીતે એ ખોટનો ધંધો છે. નિષ્કપટ પણ હોય એ તો અમૃત જેવો ગુણ છે. એટલે ભગવાન સાથે અંતર ના રાખે,
જેવું છે એવું વર્તે, એટલે એ અમૃત જેવો ગુણ છે. ગુણ માત્રમાં એ ઉત્તમ ગુણ છે, અને કપટ એ વિષ છે. કપટ, ભગવાન સાથે કપટ. એક સોની મહાજન હતા, પછી અહીંયા કોઈની વાત નથી હોય તો, એટલે શ્રીજી મહારાજને રસોઈ આપી તો મૂળજી બ્રહ્મચારી છે ને, જેની રસોઈ હોય એને પ્રસાદી પાછી આપે. તો મહારાજે તે દિવસ આપી નહીં, પ્રસાદી આપી નહીં. મૂળજી બ્રહ્મચારી મૂંઝાયા, મહારાજ ઓલા હરિભક્તો પ્રસાદી માગશે, તમે તો બધું જમી ગયા. મહારાજ કહે કે કોની રસોઈ? કે ઓલા હરિભક્તની. હું તો મારું જમ્યો છું, એ કોઈની રસોઈ હતી હતી નહીં. તો ઓલા હરિભક્તને બોલાયા કે તારી રસોઈ હતી? મહારાજ કે ના, ઓલા સોનું એમાંથી થોડુંક લઈ લીધું હતું અને એની રસોઈ આપી દે. મહારાજ આગળ કપટ ના ચાલે. બધા સંતો બધા કારિયાણીમાં તલાવ ખોદાવતો હતો, એટલે મહારાજ બધાને પ્રસાદી આવે. પ્રસાદીમાં તો ઉગેલા ઉગાડેલા મગ હોય એ પ્રસાદી ભગવાન. પણ તોય આ લોકો બે સાધુ હતા, ગારો ચોપડી દીધો કે સેવા કરી એવું લાગે. લાઈનમાં આમ મહારાજે નાક બીડી લીધું અને આગળ જતા હતા. મારે કે આ લોકોને ગારો છે, એ તો ચંદનની વાસ આવે છે, તમારી દુર્ગંધ આવે છે, ગમે એમ હોય. બધા સમજી ગયા. એટલે ભગવાન આગળ કપટ ના ચાલે. બધા અને એવું કરવું જ નહીં. ભગવાનને છેતરવાની વાત એ મનમાં વિચાર તો ટાળી નાખવું. ભગવાન અને સંત અત્યારે તો આપણે શાસ્ત્રીમાં યોગી બાબા પ્રમુખ સાહેબ મહારાજ એમની વાત છે. એમની આગળ કપટ ના રાખતા હતા. બધા નિષ્કપટ થવા જાય તો એ કપટ રાખે, અડધું પડધું બોલે, આખું નિષ્કપટ પણ જેમ છે એમ, એ તો બધું જાણે છે બધું. પણ તો આપણને લાજ શરમને લીધે રાખતા હોય. ગુણ માત્ર ઉત્તમ ગુણ છે, કપટ વિષ છે. જેનામાં શરીરી કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા. જો પાસે હોય, ઊભો હોય, મહારાજ બોલાવે તો એ અંતરથી ત્યાગ. મોટા માણસ હોય એટલે રાખવું પડે, પણ કપટી હોય એટલે એનો ત્યાગ મહારાજ કરે અંતરથી. જે અપમાન થવા છતાં શોક પામતા નથી, બહુ મોટી કલમ છે. તો અપમાન તો એ બે શબ્દ કોઈ કે ભગવાન નહીં, હરિભક્તો હરિભક્તો અંદર વાત કરે તો અને એમાં ધક્કો લાગે, સત્સંગ મૂકીને જતો રહે. પણ મારે કે જે અપમાન થવા છતાં શોક પામતા નથી એવા સંતો હરિભક્તો અમારા સગાવાલા છે. જો મરણના સગાવાલા કેવું છે, એટલે આ સત્સંગમાં માન અપમાન એટલે દાસ ભાવમાં બધું આવી જાય. એમાં તે વિનાના બીજા ભેગા રહેતા હોય તો પણ આનંદ થાય નહીં. બીજા ભેગા રહેતા હોય પણ કપટી હોય અને માન અપમાન લાગતું હોય, ભલે ભેગા રહેતા હોય. ભગવાન તો બધાને રાખે,
પણ મારે કંઈ આનંદ થાય નહીં. ઉપરથી દેખાડે એને આગળ લેવા હોય તો બધું કરે, પણ મારાને આનંદ થાય નહીં. એટલે અહીંયા શુદ્ધ ભાવ જોઈએ. કપટ, બીજા બધા આડું અવળું મારે ગમે જ નહીં. શુદ્ધ ભક્તિ હોય એકદમ, એ ભગવાનને ગમે. અને એ કરવા જેવું છે. અનંત જન્મના અંતે આ સત્સંગ મળ્યો અને પછી ભગવાનને છેતરી શું ધોર્યું હવે. એટલે ભગવાનના સંત આગળ તો બધું જેવું છે એવું જે એ કરયોગી અપાશે. લખણી કરતા હતા પછી એક હરિભગતનો પગાર 1200 હતો અને 700 કહ્યો, મારે 700 કહ્યું તો બાપા કહે કે જાઓ 800 થઈ જશે. તો એવું જ થયું. એની નોકરી ગઈ પછી ફરી વાર એને આટલા 700 પગારમાં આવવું હોય તો આવો કહે. એટલે જો આ કપડ 1200 કહ્યું હોય તો સ્વામી 1500 કહ્યું હોય. એ પોતાનું કપડ પોતાને જ નડ્યું. તે વિનાના બીજા ભેગા રહેતા હોય તો પણ આનંદ થાય નહીં. ધર્મે યુક્ત ભક્તિ જેનામાં હોય તેને અમે વશ વર્તીએ છીએ. બસ ધર્મે યુક્ત ભક્તિ હોય, ધર્મેયુક્ત ભક્તિ જેનામાં હોય તેને અમે વશ વર્તીએ છીએ. કામ થઈ જાય, જે કરવાનું છે એ થઈ જાય. સેદાન સાંઈ મહારાજ.

श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे स्वामी बात करी जे कारखाना करवानी रीति महाराज कहेल जे सावज होय ते दिवस में तण तलपू नाखे ने तेमा आहार मळे तो खाए ने नारणा छे ते तो आखो दिवस दौड़ता फरे તેમ કારખાનું કરવું તે સાવજની પેઠે એક મહિનો કરવું ને પછી પાછું છ મહિને કે વરસ દાડે બીજું કરવું પણ નારણાની પેઠે નિરંતર બારે માસ ન કરવું એમ કહ્યું હતું સ્વામીએ। કહ્યું કારખાનું તો કરવાનું છે, ખાવા પીવા માટે જોઈએ બધું, પણ રીત બતાવી કે કઈ રીતે કારખાનું કરવું કે જેમાં બંધન ના થાય અને મોક્ષમાં વિઘન ના આવે એ રીતે કારખાનું કરવાની વાત કરી। કારખાનું કરવાની મહારાજે કહેલ છે સાવજ હોય તે દિવસમાં તણ તલપું નાખે। તણ સિંહ હોય એ તણ છલાંગ મારે અને એમાં જો શિકાર આવ્યો તો આવ્યો, નહીં તો ના આવે તો કાંઈ નહીં, હુઈ રહે પડી રહે, પણ બીજો ફેરો ના કરે। અને આ નારણા છે તે તો આખો દિવસ દોડતા ફરે, હિંસક પશુઓની ઉતરતી જાત વરુઓ એ નારણા કહે। નાણાં છે તે તો આખો દિવસ દોડતા ફરે, તેમ કારખાનું કરવું તે સાવજની પેઠે એક મહિનો કરવું ને પછી પાછું છ મહિને કે વર્ષ દાડે બીજું કરવું, અત્યારે તો બધું રંગઢંગ બધું ફરી ગયું છે। દિશકાળ પ્રમાણે પણ દિશકાળની વાત તો બરાબર છે, એ કરવું પડે, પણ ધ્યાન રાખવું કે આપણે કારખાનું કરવા નથી આવ્યા, આપણે કરવા મોક્ષ કરવા માટે આવ્યા અને મોક્ષ માટે આ મનુષ્ય દેહ મળ્યો છે તે રહી ના જાય અને એક બાજુ એક ઢાળો ના રહી જાય એ ધ્યાન રાખવું। તે જીવનના અંતે ઘડી ના થાય એ તો રોજ, એટલે થોડું થોડું વારે અંતરદૃષ્ટિ કરવી પડે, નહીં તો આપણે કે જીવનનો અંત છે ત્યારે જોઈ લઈશું। અને મહારાજે કહ્યું છે કે છેલ્લી ઘડીએ આ ભગવાનમાં ચોટી જાય તો, પણ એ વિશ્વાસ ના કરવાનો, એ તો આપણે ભગવાન ભજવાન માટે, કેમકે મનુષ્ય દેહ જ ભગવાન માટે મળ્યું છે, એ કોઈ બીજા કારણથી નથી મળ્યું। તો જેવા કોઈ કામકાજ કરવા નીકળ્યો હોય તો એ કામકાજ પાર પાડે અને એમાં વિઘન ના આવે એ ધ્યાન રાખે, તો એમ આપણે મોક્ષ માર્ગે ચાલ્યા છે તે વિઘન ના આવે એ જોવાનું, તપાસી જોઈએ અંતરદૃષ્ટિ કરીને કે આટલું કામ કરવાથી આ થાય આ

मोक्ष अब कार्य से ये ध्यान में रखवानु बद्दी गोठवणी करवी। सावधनी पैठे एक महीनो करूँ ने पछी पाछू छ महीने के वर्ष दाड़े बीजू करूँ। स्वामी तो बहु लाभी मुद्दा आप एक महीने कर पछी छ महीने करूँ। अरे जो मुमुक्षु होए खपवारो होए ये होए ने आज तो बहुधा अपने व्यवहार ज मुख्य थी गई है। भाई मोक्ष थाय के ना थाय बैलेंस में रखी अने मुख्य व्यवहार बधु थी गई है। पर नारायण पैठी निरंतर बारे मास ना करो एम कहू तो स्वामीनारायण हरे स्वामी बात करीजिए। प्रतिलोम पड़े हृदय में संकल्प सामू जो तथा प्रतिलोम पड़े भगवान नु ध्यान करू ए तेमा सुख छे। पण प्रतिलोम जो बीजो सुख नो उपाय नथी माटे प्रतिलोम नो अभ्यास निरंतर राखो ए सिद्धांत वात छे। प्रतिबल अंतर्दृष्टि आपे વારે નિરંતર અંતર્દૃષ્ટિ કરવી પછી હૃદયમાં સંકલ્પ સામું જોવું અહીંયા કેવા સંકલ્પ ચાલે છે મારે કેવા સંકલ્પ કરવા જોઈએ અને કેવા ચાલે છે કેવા થઈ રહ્યા છે એ અંતર્દૃષ્ટિ કરીને પાછું વળી દોડ ના કરવું બ્રેક મારવી અને પાછી વળીને જોયા કરું। ને તેમાં જ સુખ છે તે પણ પ્રતિલોમ જેવું બીજો સુખનો ઉપાય નથી પાછું ભરીને પાછી દ્રષ્ટિ કરીને અંતર્દૃષ્ટિ કરીને જોવું દોડ ના કરું માટે પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે। પાછું ભરીને જોતા રહેવું એ અભ્યાસ ખાલી વિચારની અભ્યાસ એટલે વારે વારે ગોટાય એ વસ્તુ એ અભ્યાસ કહેવાય। માટે પ્રતિલોમને નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે। મારે કે સિદ્ધાંત વાત તો આ જ છે કે આપણે ટૂંકમાં મનુષ્ય દેહ શા માટે મળ્યો છે એ ચૂકી જાય તો બધું ખેલ ખતમ। તો બધું તો આનંદ જન્મ લીધા એમાં બધું એ જ કર્યું છે પ્રતિલોમ કર્યું એ બીજી પ્રાપ્તિ પ્રતિલોમ કર્યું છે પણ જે મહારાજ સ્વામી મળ્યા છે એ મોટી પ્રાપ્તિ એમાં તો જરૂર કરવું પડે પ્રતિલોમ અને એમાં જ સુખ છે મારે કે પ્રતિલોમમાં જ સુખ છે। પાછી દ્રષ્ટિ વાળીને તમે દોડ ના કરું વ્યવહાર માર્ગે ધર્મને માર્ગે દોડવું સત્સંગને માર્ગે દોડવું એ તો સાચું છે એ સારું છે તો એ પ્રતિલોમ એવી રીતે કરવી કે સત્સંગને માર્ગે દોડાય અને વ્યવહારને માર્ગે બ્રેક મરાય એવી રીતે પ્રતિલોમ દ્રષ્ટિ કરી। તે વચનામાં તો મહારાજે બહુ ઠેકાણે કહ્યું છે ને મોટા સંતનો એ આગ્રહ મુખ્ય છે પ્રતિલોમ વિના યથાર્થ જ્ઞાન થતું નથી। ટૂંકમાં જ્ઞાન એટલે એવી સમજણ કે મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન ના આવે અને આપણે મોક્ષ માર્ગે સારધાર ચાલ્યા જ કરીએ એ રીતે પ્રતિલોમ
કરવી. અને પ્રતિલોમમાં સુખ છે એ કાંઈ બીજા વાતમાં સુખ નથી. પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખો. પ્રતિલોમનો અભ્યાસ નિરંતર અભ્યાસ, એક મહિનો વાંચે અને 15-5 દિવસ ગેપ, એવું નહીં, નિરંતર અભ્યાસ. એનો અભ્યાસ પણ નિરંતર. એક તો અભ્યાસ એટલે કે વારે વારે ઘોટાય એ અભ્યાસ કહેવાય, અને એમાં નિરંતર અભ્યાસ કરો, સારી રીતે અભ્યાસ કરો, એ વાત આવી. તે વચનાત્મા મહારાજે કહું, બહુ ઠેકાણે કહું છે. વચનાત્મા આખી અંતર્દૃષ્ટિની જ વાત છે. પ્રતિલોમ પણ આપે વ્યવહાર માર્ગે એવા ચડ્યા છે, એવા ચડ્યા છે, અનંત જન્મથી ચડ્યા, એ બ્રેક મારવાની છે અને ડાયવર્ઝન આપવાનું છે. ડાયવર્ટ આપે ભગવાનને માર્ગે ચાલવાનું છે, એ રીતે પ્રતિલોમ દ્રષ્ટિ. એના એમાં જ સુખ છે, નહીં તો દોડ દોડ કરીએ અને કાંઈ હાથમાં ના આવે, એટલે એવું થાય. આમ સંસાર જો નેપોલિયન એટલા આખી દુનિયાને સર કરેલું, અને ખૂબ ભાવશ હતો, બુદ્ધિશાળી હતો, પણ તો એને કહું કે જિંદગીના તો આ મેં કર્યું, આ સરવારો કાઢો, તો હવે નેપોલિયન જેવા એને પણ તો આપણે શું સરવારો કાઢવાનો છે. તો એ માર્ગે, વ્યવહાર માર્ગે બહુ સાવધાન રહેવું, એ માર્ગે લપસી ના પડાય, અને આપણે તો મોક્ષ માટે છીએ. જો આપણે જન્મ લેવાની સાથે આ સમજ આવી જાય કે હું તો મોક્ષને માર્ગે, મોક્ષ માટે જ આવ્યો છું, મોક્ષ માટે જન્મ ધર્યો છે, તો એ ઉત્તમ સમજણ કહે અને એ ઢાળ ઉપર ચાલ્યો જાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, અનંત કોટી બ્રહ્માંડ છે ને તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાન કોટી ભગવાનની મૂર્તિઓ છે. એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે એમ સમજો. અનંત કોટી બ્રહ્માંડ છે ને તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાન કોટી ભગવાનની મૂર્તિઓ છે. બધા એક એક બ્રહ્માંડમાં મૂર્તિઓ તો હોય, પણ સ્વામી મહારાજે કહ્યું કે એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ત્રણ વાત સર્વ કરતા મુખ્ય રાખવી. વાતો તો બધી ઘણી રાખવી છે, રાખવાની છે, પણ ત્રણ વાત મુખ્ય રાખવી કે જેમાં બધું માલ સાર આવી જાય. ત્રણ વાત સર્વ કરતા મુખ્ય રાખવી, બાકી બીજા ગુણ જે ત્યાગ વૈરાગ્યથી તે તો કોઈને થોડા હોય ને કોઈને વધુ હોય. ત્યાગ વૈરાગ્ય તેની વિકતીથી એક તો ઉપાસના મુખ્ય, બધું કર્યું પણ ઉપાસનાનું ઠેકાણું ન હોય. એ કે આપણે શાસ્ત્રીમાં જ મળ્યા છે, બહુ દયા કરી, અક્ષર સ્થાપી દીધા અને એમાં બધાને જોડી દીધા, અને આપણે ભક્તિમાં નિર્વિઘ્ન, એટલે ઉપાસના બાબતમાં તો બહુ સારું થઈ ગયું, શાસ્ત્રીમાં જ પ્રગટ થયા અને બધું ચોખ્ખું ચમકી દીધું. ત્રણ વાત મુખ્ય રાખે, બાકી બીજા ગુણ છે ત્યાગ વૈરાગ્યથી તે તો કોઈને થોડા હોય ને કોઈને વધુ હોય. જો રાખવાના છે પણ થોડા હોય, અધિક હોય, એ નથી એવું ના કહ્યું કે ત્યાગ વૈરાગ્યના ગુણ કોઈને થોડા હોય કોઈને વધુ, પણ થોડા તો થોડા પણ રાખવાને, ખાવ કેન્સલ કરવાનું રાખવાને, ખાવ

0: છૂટ રાખી દીધી. બીજા બધામાં ખાવા પીવામાં બધું છૂટ લે, પણ જે વસ્તુ કરવાની છે એટલે ધર્મ. ત્રણ વસ્તુ, એક તો ઉપાસના, બીજી આજ્ઞા, આજ્ઞામાં બધું આવી જાય છે, ને ત્રીજું ભગવાનની સાથે સુરતપણું. એ જો આપણે આરતીમાં પણ આવે છે, સુરતપણ અલૌકિક. અને મહારાજે પણ, મહારાજે પ્રાણ કહ્યું છે સુરતપણ. હરિભક્તો અરસપરસ સુરત ભાવ રાખે, અને સુરત ભાવ રાખે એ અમારું પ્રાણ છે એવું મને કહે. તે સુરત બનવું રાખવું, એટલે આ ત્રણ વાત મુખ્ય રાખી. એ ત્રણ અવશ્ય રાખવા. તે ત્રણે જેમાં હોય તે મોટાને ગમે. જે ત્રણ હોય, બીજું બધું તો ઠીક આવું ગયું હોય ના હોય, પણ આ ત્રણ વાત તો મુખ્ય છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે પૂરો એક સદગુરુ પાસે મુક્ષુ દ્રવ્ય લઈને ગયો ને પૂછ્યું જે આ દ્રવ્યનું કેમ કરવું છે. ત્યાં તે ગુરુ કહે જે દ્રવ્ય તું રાખે, દ્રવ્ય તું રાખે કે હું રાખું કે કોઈને આપીએ તો તે સર્વેનું ભૂંડું કરે એવું એ છે, એમ કહીને ગંગામાં નંઘાવ્યું. સત્સંગ વ્યવહાર પણ દ્રવ્યથી ચાલે છે, અને આપણે જે પધરામી ફરીએ છીએ, આ કરીએ છીએ, એ બધામાં દ્રવ્યનું ઉપાર્જન પણ એ ભગવાન માટે છે, આપણા માટે નથી. આપણા ખિસ્સામાં નાખતા નથી. ભગવાન પૂજા, મંદિર, બધું આ કારખાનું મંદિર સંબંધી છે, ભગવાન સંબંધી છે, એમાં વપરાય છે, એટલે એ દોષ નથી. પણ તોય સાવધાન તો રહેવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.
1: મુજ ઉપરી

ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ શ્રી સ્વામિનારાયણ.

જની જય ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય જય જય શાસ્ત્ર બે પ્રકારના હોય છે. શાસ્ત્ર કાં તો સદસ્ય ગ્રંથ કહેવાય અથવા તો રહસ્ય ગ્રંથ. સદસ્ય એટલે સંસ્કૃતમાં સદસ એટલે કે સભા. જે સદસ્યમાં બોલાય ચર્ચાય એ સદસ્ય ગ્રંથ એટલે કે જાહેરમાં. પણ જે રહસ્ય હોય એટલે કે રહસ્ય જેની વાત ચર્ચા ગોષ્ઠી ઉપદેશ એ કેવળ એકાંતમાં જ થાય એને રહસ્ય ગ્રંથ કહેવાય. ઉપનિષદનો એક અર્થ રહસ્ય પણ થાય છે. એટલા માટે ઘણા ઉપદેશના અંતમાં ઉપનિષદના ઉપદેશના અંતમાં ઇતિ રહસ્યમ એનાથી એનો પૂર્ણાવતિ થાય. ગુરુ શિષ્યને વાત કરે અને ઉપદેશ જ્યારે પૂરો થાય ત્યારે ગુરુ એને સમજાવે કે આજ તને મેં જે વાત કરી એ રહસ્યરૂપ છે. એટલે કે ભાષ્યકારો એનો એવી રીતે અર્થઘટન કરે છે કે તું મારો શિષ્ય છે, તું અત્યારે વનમાં બેઠો છે, મારા આશ્રમમાં બેઠો છે અને ડાયરેક્ટલી મેં તને જ વાત કરીશ.

મુખ, આ કઈ જાહેર સભા નથી, માટે હવે તું તારા માટે રાખી મૂકજે, આ બહાર કહેવા જેવી વાત નથી. એવું એક અર્થઘટન ભાષ્યકારો કરે છે. અને ઉપનિષદમાં પણ વારે વારે આ વાતને દ્રઢ કરવામાં આવે છે કે ઉપનિષદનું જે જ્ઞાન છે એ ગહન જ્ઞાન છે, એ ગુહ્ય જ્ઞાન છે, એ રહસ્ય જ્ઞાન છે. છાંદોગ્યમાં એક નાની પંક્તિ આવે છે કે ઇમે ગુહ્યાહ આદેશાહ. આ સિક્રેટ વાત છે. કઠોપનિષદમાં કીધું કે પરમમ ગુહ્યમ ઇદમ, આ ટોપ સિક્રેટ છે. સુબાલ ઉપનિષદમાં લખ્યું વેદાંતે પરમમ ગુહ્યમ, વેદાંતમાં પણ આ પરમ ગુહ્યમ વાત છે. અને ગીતામાં પણ કૃષ્ણ ભગવાન 18મા અધ્યાયમાં અર્જુનને સમજાવે છે કે સર્વ ગુહ્ય તમમ ભૂય શૃણ મેં પરમમ વચઃ, કે સર્વ મેં જે કંઈ વાત કરી છે એમાં પણ હવે ગુહ્યતમ એ વાત તને કહી રહ્યો છે. એકદમ કોન્ફિડેન્શિયલ ટોપ સિક્રેટ વાત આ ઉપનિષદની વાત છે. રહસ્યની વાત, સિક્રેટ વાત, કેમ આટલો બધો ભાર મૂકવાયો છે ઉપનિષદના જ્ઞાન ઉપર? કારણ કે ઋષિમુનિઓ પણ જાણતા હતા કે આ વાત બધાને પચ પડે એમ નથી. આપણે જે આ સ્વામીના બધા ગુણો ગાઈએ છીએ એ કંઈ ટાઉન હોલની અહીંયા સભા હોય તો ત્યાં થાય, મોટા મિનિસ્ટરો આવ્યા હોય ને બધા મહાનુભાવ, તો ઘર ઘરની વાત છે ને. આપણે વિશ્વાસ છે, તમે બધા એકદમ સ્વામી સાથે જોડાયેલા છે, એટલે આપણે પણ એકદમ ખુલ્લા દિલે સ્વામીમાં પણ અમુક જે અપ્રગટ પ્રસંગો હોય, કદાચ બહાર લોકોને કંઈક અવળું પડે, એ વાત પણ આપણે એકદમ પ્રેમથી દિલથી આપણે કહી શકીએ છીએ. આ રહસ્ય વાત આપણે કરી રહ્યા છીએ, ટોપ સિક્રેટ વાત કરી રહ્યા છે. ભલે કદાચ સંખ્યા મોટી હોય પણ ઘર ઘરની વાત છે. રહસ્યની વાત એ બહુ જ ધ્યાનપૂર્વક સાંભળવી પડે. અને જ્યારે એ વાત આપણા જીવનમાં જો ઉતરે તેનો ફાયદા પણ અનેક હોતા છે. શ્રીજી મહારાજ આવી જ પ્રકારની રહસ્યની વાતો કરતા. શ્રીજી મહારાજે મધ્યનું 50મું વચરામૃત હતું, એનું ઉપાડ પણ આવી રીતે જ કરે છે. શ્રીજી મહારાજ કહે છે કે આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વને અમાણા જાણીને કેવું છે. જ્યારે ઘરની વાત હોય, પોતાના મનાય હોય, ત્યારે રહસ્યની વાત થાય. એ રહસ્યની વ્યાખ્યા, રહસ્ય એટલે શું, મહારાજે નૂતન વ્યાખ્યા આપે છે મધ્યના 39મા વચનામૃતમાં. શ્રીજી મહારાજના પ્રાસાદિક શબ્દ આપણે જોઈએ. રહસ્ય એટલે, શ્રીજી મહારાજ બોલે છે, રહસ્ય તે શું, તો ગમે તેવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, અતિશય બુદ્ધિવાળો હોય, તે પણ સાંભળીને તે વાર્તાને નિશ્ચય સત્ય માને ને કહે ને હા પડે, પણ તે કોઈ રીતે સંશય ના કહે જે આ વાર્તા એમ નહીં હોય, એવી રીતે જે કહી દેખાડવું એનું નામ રહસ્ય કહીએ. આજે આપણે એ વાત જોવાના છે કે આપણા બધાનું મન એ સ્વીકારશે કે આ વાત સાચી છે, પણ દિલ નહીં માની શકે. આપણે માથું હલાવતા રહેશું, આવું સ્વામીએ કર્યું, આટલું બધું, આવું શક્ય બને? વાત તો રહસ્યની છે, આ પ્રમુખ ઉપનિષદ છે, એટલે આપણી ઘર ઘરની વાત છે. શ્રીજી મહારાજ કહે કે અમારા જાણીને તમને વાત કરીએ છીએ, આપણે બધા જ સ્વામીનાપાના છે એમ માનીને આપણે વાત કરીએ છીએ, પણ એવી ગુહ્ય તમામ વાત છે, એવી ગહન વાત છે કે કદાચ સમજાશે પણ મનાશે પણ નહીં. કે આટલું બધું એ સ્વામીશ્રીનો માત્ર પ્રેમ છે. સ્વામી બાપાએ હરિભક્તો માટે કેટ કેટલું કર્યું છે એની થોડીક વાત આજે આપણે કરવાના છે. પણ સર્વપ્રથમ રોડની જેમ આપણે સૌ હાથ જોડી સ્વામી બાપાની મૂર્તિની સ્મૃતિ સાથે શ્લોકનું ગાન કરીએ.

ગઈકાલે આપણે એક પંક્તિ ગાઈ હતી કે જેમ માતા હોય એના બાળકને ગમે ત્યારે ભૂખ લાગે તો માતા એને જ્યારે ભૂખ લાગે ત્યારે એને અવશ્ય આપતી જ હોય છે ખાવાનું. એ પંક્તિ હતી. બાળક હોય તે જેમ તેમ બોલે,

માદક ફક્ત ખાવાનું નહીં પણ પોતાનો બાળક ગમે ત્યારે જેટલું જ્યાં જે માંગે ત્યારે તેટલું તે માતા અવશ્ય આપે જ. માતાનું હૃદય એ ના નથી જાણતું, માતાને ના પડતા આવડતું જ નથી. જ્યારે ગમે તેટલું જે માંગે ત્યારે તેટલું તે આપતી જ રહે છે, આપતી જ રહે છે. એમ સ્વામીશ્રી આગળ જ્યારે હરિભક્તો આવે છે, સ્વામીશ્રી લાચાર બની જાય છે, સ્વામીશ્રી નિસહાય બની જાય છે, ના નથી પાડી શકતા. એટલે હરિભક્તને ગમે ત્યારે ગમે તે જે જરૂર પડે છે સ્વામીશ્રી અવશ્ય એ માંગ પૂરી પાડતા જ હોય છે, ટાણું કટાણું જોતા નથી. ગઈકાલ તો બધા જમાડવાના પ્રસંગો જોયા, પણ સ્વામીશ્રી પોતાનો પ્રેમ ગમે તે રીતે ગમે તે માધ્યમથી જ્યારે વહાવતા હોય છે ત્યારે પણ સ્વામીશ્રી ટાણું કે કટાણું જોયું નથી. એક જૂના સંતે વાત કરેલી કે એકવાર સ્વામીશ્રીને કંઈક વ્યક્તિગત માર્ગદર્શન લેવા માટે પોતે ગયા સ્વામી અપાને એકાંતમાં મળવા માટે. ત્યારે સહેજે સહેજે પોતે બોલી ગયા કે સ્વામી આમ ઘણા વખતથી હું રાહ જોતો હતો કે આપણે ક્યારે મળું. આવો જ આમ સહેજ ભાવ એમના આમ વાણી દ્વારા પ્રગટ થઈ ગયો. સ્વામીશ્રી એકદમ ગડગડા થઈ ગયા, એમનો હાથ પકડી દો અને કીધું કે રાહ કેમ જોઈ, કે અડધી રાત્રે પણ તારે જો જરૂર પડે તો મારું બાણું ખખડાવું, હું તને મળી લઈશ. આ બહુ જ પ્રામાણિકપણે એક સંતે વાત કરી હતી, સ્વામી બોલ્યા નથી, કરી બતાવ્યું છે. અડધી રાત્રે પણ સ્વામીશ્રીનું બાણું ખખડાવવા આવ્યું છે. સારંગપુર નજીક એક ગામ છે, બહુ જૂનું ગામ, શાસ્ત્રીજીમાના વખતનું ગામ, પણ કંઈક એવા નાના નાની આટીના લીધે ગામમાં બે ભાગ પડી ગયા, બે જૂથ એવા બંધાઈ ગયા, એવા પક્ષ પક્ષાપક્ષને બધા આવી ગયા, આ કાં તો આ તરફેણમાં કાં તો આ તરફેણમાં, એવી રીતે આખું ગામ આ બેના ભેદ બે ભેદ પડી ગયા. અને એવો ઝઘડો ચાલ્યો, એવો ઝઘડો ચાલ્યો, બંધ જ ના થાય. અને એટલી હદ સુધી એ ઝઘડો પહોંચી ગયો, મારામારી તો નહીં પણ ખૂન થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાણી. પછી તો સંતો પણ વચ્ચે પડ્યા, સારંગપુરના કોઠારી સ્વામી ભક્તવત્સ સ્વામી પણ વચ્ચે સમાધાન માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ આંટી એવી બંધાઈ ગઈ હતી કોઈ રીતે ઉકેલે નહીં. પછી તો એક જ ઉપાય રહ્યો, સુપ્રીમ કોર્ટ, સ્વામીશ્રી. એટલી હદે એ ઝઘડો પહોંચી ગયો હતો કે તાત્કાલિક બધા જ ગામના જે મહુડીઓ હતા બે પક્ષના, કોઠારી સ્વામી એ લોકોને ભેગા કરી અને સાંઈ પાસે લઈ જાય છે. સાંઈ બાપા એ વખતે ગોંડલ હતા. ગોંડલ પહોંચે છે ને રાત્રે 12 ઉપર થઈ ગયા છે. કોઠારી સ્વામી ત્યાંના જ્ઞાની સ્વામીને કહે છે કે સ્વામી આવી પરિસ્થિતિ છે. જ્ઞાની સ્વામી કે સ્વામી આ તો 12:30 વાગ્યા એવા બાપા આરામમાં ક્યાં ના પહોંચી ગયા છે. બધાએ પરિસ્થિતિ સમજાણી કે સ્વામી જો અત્યારે નહીં મળે હરિભક્તોને રાતને રાત્રે આમાંથી એક ખૂટી જશે, એક ખલાસ થઈ જશે એવી પરિસ્થિતિ. એટલા બધા લોકો એક તો જે આમ સ્વભાવમાં આવી ગયા, દુષ્કેરાટ થઈ ગયો હતો અંદર અંદર. રાત્રે 12:30 વાગે જ્ઞાની સ્વામી સ્વામી બાપાને જગાડે છે. સ્વામી બાપા બે પક્ષને સાંભળીને પછી સમાધાન આપે છે. એક કલાક સુધી રાત્રે 12:30 થી 1:30 વાગ્યા સુધી એ ગામના હરિભક્તોનો સંઘર્ષ સમસ્યા સાંભળી અને સમાધાન આપ્યું. સ્વામીશ્રી રાત્રે પણ ટાણું કટાણું સ્વામીશ્રી ક્યારે જોયું નથી. અહીંયા વડોદરાનો જે એક પ્રસંગ છે, સ્વામીશ્રી વાઘોડિયાથી અહીંયા વડોદરા આવી રહ્યા હતા અને એ વખતે વડોદરાના જ આપણે હરિભક્ત ઠાકોરભાઈ સ્વામીશ્રી સાંજે મળી ગયા ત્યાં વાઘોડિયા ગામમાં કે સ્વામીશ્રી મારું ગામ આમ ગામમાં પ્રવેશતા જ આવે છે, મારા ઘરે પધારશો. એટલે સ્વામીશ્રી કીધું કે આવશું, તમે રાહ જોજો. એટલે પેલા ભાઈ તો ઉત્સાહને ઉત્સાહમાં સાંજ પડી અને ત્યાં સીધા ત્યાં પહોંચી ગયા બાપાની રાહ જોઈ. અને જેમ કાયમ બનતું જ હોય છે, સ્વામી બાપાનો એક નિત્યક્રમ નિત્ય એક વિધિ બની ગયો કે જે કંઈક આયોજન કર્યું હોય, જે પણ કંઈક ટાઈમ આપ્યો એના કરતાં કાર્યક્રમ વધી જાય 2-5 પધરામણી થઈને 20-25 સ્વામીને ઊભી રહે. સ્વામીશ્રીનો કાર્યક્રમ એવો ઠેલાયો કે સ્વામીશ્રી નીકળતા એટલું મોડું થઈ ગયું, વડોદરા પહોંચતા 1:30 વાગી ગયો. પણ ઠાકોરભાઈને હજી વિશ્વાસ, સ્વામી બાપાએ મને વચન આપ્યું છે ને આવશે જ, માતા ઉપર વિશ્વાસ ના કરે તો કોના પર વિશ્વાસ કરાય. એમને વિશ્વાસ, બાપાએ વચન આપ્યું છે આવશે જ. સ્વામી બાપા ત્યાં 1:30 વાગે પહોંચે છે, ઠાકોરભાઈ રાહ જોતા હોય છે. ઠાકોરભાઈ તરત ગાડી જોઈ દોડી આવ્યા. સંતોએ પાછળથી સેવકોએ બારીનો કાચ ખોલ્યો અને ઠાકોરભાઈને સમજાવવા માટે પ્રયત્ન કર્યો કે ઠાકોરભાઈ 1:30 વાગી ગયો છે, હવે આપણે આવતીકાલે રાખી, સ્વામી આવશે ના નથી,
પણ આવતીકાલે રાખો ને. સાંઈ બાપાએ તરત પોતાની બારીનો કાચ ખોલી નાખ્યો, સેવકોને કીધું કે તમે જો તકા આની શ્રદ્ધા તો જો, સાંજનો બિચારો રાહ જોવે છે વાની લાગે. ડ્રાઈવરને તરત આદેશ આપી દીધો ગાડી વાળી લે, અને બીજા કોઈ કંઈક બોલી શકે એ પહેલાં તો સ્વામીજી એના ઘરે પહોંચી ગયા. રાત્રે 1:30 વાગે પણ ઠાકોરભાઈનું ત્યાં ઘર પાવન કર્યું. સ્વામીજીએ રાત મધરાત કશું જોયું નથી. આવા તો બીજા કેટલાય પ્રસંગો છે. સ્વામીજી કુરકરવાડીમાં હતા ત્યાં રાત્રે 3:30 વાગે પણ પધરામણી કરીશ. અમે આ વખતે બેંગ્લોર જવાના હતા, રસ્તામાં ગુલબર્ગની નજીક જ રસ્તામાં જ ત્યાં સ્ટેશન આવે છે કુરકરવાડીનું, ત્યાં સ્મૃતિ કરેલી કે 3:30 વાગે સ્વામીજી અહીંયા પણ પધરામણી કરેલીશ. અને વેગ સાગર સ્વામી વાત કરે છે કે જે 70ની જે વિદેશ યાત્રા હતી એ તો ન ભૂત ન ભવિષ્ય હતી. એ વખતે અત્યારે આપણે જો જોઈએ છે ને સત્સંગ, આમ કેવો ફાલ્યો ફૂલ્યો દેખાય છે, મોટા મોટા 2 મંદિરો થઈ ગયા, શિલાન્યાસ થઈ ગયા, હવેલીઓ, અને આમ 25 વર્ષ બધા ઉજવણી પણ થઈ ગઈ, અને ઠેર ઠેર મોટા મોટા બધા મંડળો, અને 40 હરિમંદિરો, અને સ્વયંસેવક, ને કેટલું સરસ આયોજન. પણ એની માટે સ્વામીજી જે બીજ રોપ્યા હતા 74ની સાલમાં 77ની સાલમાં, એ જે બીજ અત્યારે આપણે એના ફળ આપણે ચાખી રહ્યા છે. સ્વામીજી એ વખતે આખું અમેરિકા ખૂંદી વળ્યા હતા, અને મોટા રસ્તે ન્યુયોર્ક ટુ LA બાય રોડ. પ્લેનમાં તમારે જવું હોય ને, જેટલું લંડનથી ન્યુયોર્ક થાય એટલું ન્યુયોર્કથી LA થાય, 5000 કિલોમીટર થાય, અને 5 કલાકનો ટાઈમ ડિફરન્સ. તમે ન્યુયોર્કથી તમે પ્લેનમાં બેસો અને તમે ત્યાં પહોંચો તો 5 કલાક તમારી ઘડા તમારે ફેરવવી પડે, એટલું મોટું અંતર છે. એમાં સ્વામીજી ગાડી દ્વારા ત્યાં વિચરણ કરેલું, અને સ્વામીજી પોતે જ વર્ણન કરે છે ઘણી વાર કે પોતે જ એમના શબ્દમાં કહે છે કે ન ભૂતોના ભવિષ્યથી. એમાં એ વખતે સ્વામીજી આખો દિવસ ત્યાં પધરામણી કરે, સભા હોય, હરિભક્તોને મળે કરે, અને રાતોરાત ગાડીમાં ચલાવવાનું. એ વખતે સ્વામીજીની મોટર ગાડી જેવી હતી, મોટી વેન જેવું હોય, પાછળ ઠાકોર જોઈ સંતો પણ ત્યાં સુઈ શકે, આરામ કરી શકે. સ્વામીજી ક્યારે આરામ નહીં, ચાલુ રસ્તામાં પણ સ્વામી બાપા પત્ર વાંચન કરે, રાતોને રાતો ચાલે, 4 યુવકો સાથે હોય, વારા ફરતે લોકો ડ્રાઇવિંગ કરે. સ્વામી તો એક ના એક, જેમ ગણેશની વખતમાં વાત કરી પુરાણી બદલાય, પણ સ્વામી તો એક ના એક, એમ સ્વામી એક ના એક ડ્રાઈવર બદલાયા કરે. રાત્રે રાતે સ્વામીજી ત્યાં આખો દિવસ પધરામણી કરે. સ્વામી બાપા પોતે કે જ્યારે આપણે ઉતારે પહોંચીએ અને સંતો એટલા બધા થાકીને લોટપોટ થઈ ગયા હોય, પૂછવાના પણ હોશકોશ ના કે કેમ છો, પડ્યા ભેગી સવાર થઈ જાય, ખબર જ ના પડે કે ક્યાં શું આવ્યા ને કોના ઘરમાં છે પછી બધું, કારણ કે એટલો થાકો ઉતરે જ નહીં, ઊંઘ પૂરી જ ના થાય. સ્વામી બાપાએ એ વખતે ફિલેડેલ્ફિયામાં બધા પ્રસંગ ખબર છે, સાંજે 4 વાગે સ્વામીજી પધરામણી શરૂ કરી, રાઉન્ડ ધ ક્લોક 4:15 વાગ્યા સુધી, કારણ કે બીજે દિવસ સવારે નીકળી જવાનું વોશિંગ્ટન, છેલ્લો દિવસ હતો. સ્વામી બાપાએ મનમાં રાખી મૂકેલું કે હરિભક્તો છે બધા નોકરીએ નવા નવા આવ્યા, એક તો નવા નવા દેશમાં આવ્યા હોય, નવી નવી નોકરી મળી હોય, રજા માંગે, પેલો બોસ હોય રાજી થાય ના થાય, તરત છોટા પડદે પરદેશની ભૂમિ, હરિભક્તો જાય ક્યાં, આયોજન કરી રાખ્યું હોય, રજા માન માન કંઈ મળતી હોય. સ્વામીજી રાત્રે એ લોકોની અનુકૂળતા એ ત્યાં ભદ્રામી કરવા માટે જાય, એટલે દિવસ દરમિયાન જે કંઈ નાના મોટા કંઈક નજીકના સેન્ટર ત્યાં જાય, રાત્રે રાત્રે હરિભક્તોને ઘરે ભદ્રામી કરે. અને એમ કરતાં કરતાં 4:15 વાગ્યા સુધી સ્વામી બાપાએ છેલ્લા હરિભક્તો સુધીને, છેલ્લો હરિભક્તને સંતોષ ના થાય ત્યાં સુધી સ્વામી બાપાએ ભદ્રામી ચાલુ રાખી. એ વખતે જ્યારે બધી સ્મૃતિઓ સંતો કરતા હતા કે સ્વામી તમે આટલો બધો ભીડો તમારે સહન કરવો પડ્યો, એ વખતે સ્વામીજી એક વાક્ય બોલે છે કે બધું થયું પણ મારા ભાઈ હરિભક્તો રાજી થયા, એમના મન સચવાઈ ગયા ને. આ સાંઈ બાપાનું જે ભાવના છે, આ મિશન સ્ટેટમેન્ટ એમનું આ છે, હરિભક્તોનું મન સચવાઈ જવું છે. બધું થયું મારા ભાઈ પણ હરિભક્તો રાજી થયા, એમના મન સચવાઈ ગયા ને. સ્વામી બાપાના મનમાં આનાથી વિશેષ કશું જ નથી, પોતાને ગમે તેટલો ભીડો પડે, ટાણું અટકટાણું એ નહીં જવાનું, હરિભક્તોના મન સચવાઈ ગયા કે નહીં. 77નો પ્રસંગ બીજો એક હમણાં જ જગનેશ સ્વામી વાત કરી હતી, બેંગ્લોર હતા અને ગુરુપૂનમની સભા ચાલતી હતી, એમાં ચાલુ સભામાં એમને આ પ્રસંગ કીધેલો. 77ની સાલમાં બાપા બોસ્ટન હતા, અને એ વખતે આવો જ એક પ્રસંગ બન્યો કે હરિભક્તોને બાપાની કંઈક સભા બહુ મોડી પૂરી થઈ ના. એ વખતે બાપાની સભા છે ને હાર્વર્ડ યુનિવર્સિટીના એક હોલમાં હતી, ત્યાં સભા પૂરી થઈ એટલું મોડું થયું હરિભક્તોને. એ તો બાપા એ વખતે કેવું હતું, નાસ્તો બીજા કોઈના ઘરે, પછી ના પૂજા બીજા કોઈના ઘરે, વચ્ચે 2-5 પધરામણી કરવાની, નાસ્તો બીજા કોઈના ઘરે, પધરામણી કરવાની, પછી બપોરે જમવાનું બીજા ઘરે, આરામ બીજા કોઈના ઘરે, કેમ કરતા કરતા કરતા સભા હોય બીજા ત્રીજા ઘરના કોઈના જમવાનું હોય ને, અને આરામ તો કંઈક 5મા ઘરે જ હોય, એવો આખો કાર્યક્રમ ગોઠવાયો હોય. બાપા સભા પૂરી કરે છે, બીજા કોઈના ઘરે જમવા જાય છે, અને રાત્રે જ્યારે પધરામણી કરતા કરતા જ્યાં ઉતારો હોય છે ત્યાં પહોંચે છે, રાત્રે 12:30 વાગ્યા હોય છે. એ વખતે એક હરિભક્ત આવે છે અને કહે છે કે સ્વામી મારું ઘર રહી ગયું, મારા ઘરે પધરામણી બાકી છે હજી.
એ વખતે બધા યજ્ઞેશ સ્વામી જે પણ કઈ સંતો સાથે હતા એ લોકોના મોતિયા જ મરી ગયા કે હવે માન માન સારા 12 વાગે અમે ઘરે પહોંચ્યા છે અને પથારી કઈ બધા આમ સૂતા જ છે ને એ વખતે ઉભા થાવ કેટલું ભાડે પડે. સ્વામી બાપા એક જૂના સંતને લઈ અને કે હાલ તમારી સાથે. બાપાએ બધા સંતોના મન વાંચી લીધા. બાપાએ કીધું કે તમે આરામ કરો, હું હમણાં પધરામણી કરીને આવું છું. યજ્ઞેશ સ્વામી પોતે કહે છે કે અમે આમ અંતરથી પણ ના બોલી શકે ના સ્વામી અમે સાથે આવીએ કે અમે જાગીએ છીએ, કારણ કે પોતે થાકી ગયા હતા કે સ્વામી તમે જાઓ ભલે વાંધો નહીં. સ્વામી બાપા ક્યારે ગયા ક્યારે પાછા આવ્યા એ કહે છે કે અમને કંઈ ખબર પડી નહીં, અમે તો ઘસઘસાટ સુઈ ગયા. બીજે સવારે વહેલા ઉઠી સ્વામી કાર્યક્રમ ચાલુ. પાછું સ્વામી બાપાએ ક્યારે પાછું 4 વાગે સુધી પધરામણી કરી હોય કે ચાલો હવે બીજા દિવસ આપણે 9 વાગે ઉઠીએ, એવું નહીં. રૂટીન પ્રમાણે ચાલુ ને ચાલુ. આપણે તો રાત્રે ખાલી 1 કલાક મોડું થયું ને, એમ 1 જ કલાક તો આમ 2 કલાક તો અમે સાટું વાર દેખે, 1-2 કલાક એક્સ્ટ્રા ઊંઘ લઈએ ને પછી ક્યાંક આખી રાતનું જાગરો. તમારે આપણે પોતા ઉપર છે ને બહુ આમ સેલ્ફ પીટી હોય છે. આપણે આમ આપણા માટે હંમેશા આપણે વધારે જ કહેતા હોય છે કે ઓહ પારાયણ તો કેટલી બહાર સરાબાર થઈ જાય છે અને પછી તો આવું ને પછી આમ તરક ફ્રેશ થઈએ ને પછી લઘુ પાણી કરીએ ને પછી નિયમનું વાંચીએ ને પછી ચેષ્ટા બોલીએ ને એમ આખું લિસ્ટ આપણે કરાવીએ. 12:30 એટલે આવ્યો 12 વાગે જ, 12:05 આવ્યો હોય બોલે શું 12:30 આવું છું. ઉઠવાનું કેવું 5:30 ઉઠી જ જાઉં છું, ઉઠે 5:30 બોલે 5:30. આપણા માટે આપણે હંમેશા કોની લાગણી સેવતા હોય છે? સ્વામીશ્રી હંમેશા હરિભક્તો માટે કોની લાગણી સેવતા હોય છે? પોતા માટે નહીં. એટલા માટે સ્વામીશ્રીએ ક્યારેય આમનો સમય કે દેશકાળ કશું અમને નડ્યું નથી. સ્વામી બાપાના તો વિચરણ તો આમ કેવી ભયંકર બધી પરિસ્થિતિ આવી તે વખતે સર્જાતી, 72, 73, 76 એ બધા જે એ અરસનમાં જે બધા પધરામણીઓ થતી. સ્વામી બાપાના ટાઈમિંગ તમે જો, 72 પ્રસંગ છે. સ્વામીશ્રી સવારે સિસવાથી નીકળ્યા, ઠીકરિયા પહોંચ્યા, ત્યાંથી પાલેજ, પાલેજથી વડોદરા આવ્યા. રાત્રે ને રાતે સ્વામીશ્રી બોચાસન ગયા. બોચાસનથી સ્વામીશ્રી સિંજીવાડા પહોંચ્યા. બોચાસનથી સ્વામીશ્રી 12:30 તો નીકળે છે રાત્રે. રાત્રે સ્વામીશ્રી 12:30 નીકળે છે, પહોંચે છે સિંજીવાડા. ત્યાં ઢોલ ત્રાંસા લઈને હરિભક્તો રાહ જોતા હોય છે. ફાણસના અજવારે રાત્રે 12:45 નગર યાત્રા નીકળે છે. વિચાર કરો આ રાતનું, રાતોરાતનું વિચરણ. બીજો એક પ્રસંગ છે, સ્વામીશ્રી ભાદરાથી ભેંસતેડ પહોંચે છે. 75નો પ્રસંગ છે. સ્વામીશ્રીને રાત્રે તાવ આવે છે, રાત્રે તાવ આવે છે, જબરજસ્ત ઠંડી વાય છે અને એકદમ શરીર ધ્રુજે છે. ત્યાં ડૉક્ટર આવે છે, સ્વામી બાપાને ઇન્જેક્શન આપે છે. સંતોને પણ વિનંતી કરી કે સ્વામી તમે આજે સભામાં ના આવવા તો તાવ છે, ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યું, ટેબ્લેટથી નથી પડતું, ઇન્જેક્શન આપે છે. સ્વામી કે હરિભક્તો સભામાં આવ્યા હોય ને મહાત્મા સુતા રે, એવું કંઈ ચાલે કે હું આવું છું. સ્વામી બાપા સભામાં આવ્યા. આ સ્વામી બાપાની પરિસ્થિતિ જાણીને ડૉક્ટર સ્વામી વેગ સાગર સ્વામી એકદમ ટૂંકમાં પ્રવચન પૂરું કર્યું અને સ્વામી બાપાને વિનંતી કરી કે સ્વામી બાપા ટૂંક તમે આવ્યા જ છો પણ ટૂંકમાં આશીર્વાદ આપી દેજો. સ્વામી કહ્યા ભલે. 70 મિનિટ સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા. 70 મિનિટ તાવમાં ઇન્જેક્શન સહિત ધ્રુજતા ધ્રુજતા સ્વામી બાપાએ 70 મિનિટ ત્યાં આશીર્વાદ આપ્યા, વાતો કરી. આ બાપાને એવું આપણને એવી ખાસિયત હતી કે જ્યારે આવું હોય ને ત્યારે હંમેશા લાંબુ જ કરે. એવા તો બીજા એક રાસનો પ્રસંગ છે. સ્વામીજી રાસમાં હતા ત્યાં 73નો પ્રસંગ છે. 9 વાગે સભા શરૂ થઈ. એમાં એ વખતે ધૂન પ્રાર્થના થઈ, એપિકા કે પ્રવચન કર્યું. પ્રવચન પછી આપણા બદલપુરના હરિભક્તોએ રાસ લીધો. રાસ પૂરો થયો એટલે 10:30 વાગી ગયા. એટલે બાપાએ બીકે સ્વામીને કીધું, આપણા સત્યપ્રકાશ સ્વામી એ વખતે ભગત, બાલકૃષ્ણ ભગત, એટલે બાપાએ કીધું કે તમે કીર્તન ગાઓ. કે સ્વામી મોડું થઈ ગયું છે, 10:30 થઈ ગયા છે, કે તમે ડાયરેક્ટ આપણે તમારા આશીર્વાદ લે. બાપા કે ના તો થોડીક વાત કરો, હવે કીર્તનમાં તો 5 મિનિટ પૂરું થઈ જાત, તો કે ના વાતો કરો, થોડીક વાતો કરો. એટલે બીકે સ્વામી વાતો શરૂ કરી થોડીક. એમણે વાતો પૂરી થઈ એટલે 11 વાગી ગયા. પછી ડૉક્ટર સ્વામીને વાળો, બાપા કે ડૉક્ટર સ્વામીને માઇક આપો. ડૉક્ટર સ્વામી વાત પૂરી કરી એટલે 11:25 થઈ. સ્વામી કે સ્વામીને કીધું કે સ્વામી 11:30 વાગી ગયા છે એટલે 10 મિનિટમાં આશીર્વાદ પૂરા કરી નાખજો. હા વાંધો નહીં, ટૂંકમાં જ પૂરા કરશું. અને સ્વામી બાપાએ શરૂ કર્યું, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. સ્વામી બાપાએ શરૂ કર્યું કીર્તન અને શરૂ કર્યું અને લાઈટ ગઈ. 10 મિનિટ તો લાઈટ આવતા થઈ, 10 મિનિટ બધાએ ધૂન કરી અને બાપાએ પછી જે ચલાવ્યું મોગો મોગો મોગો મનુષ્ય, એટલો મોગો કરી નાખ્યો બાપાએ કે બાપાની જ્યારે સભા પૂરી થઈ 1:15 વાગેલો, 12:45 થઈ સભા પૂરી થઈ, હરિભક્તને મળતા મળતા મળતા ઉતારે પહોંચ્યા 1 વાગી ગયો. બાપાએ બધાને વિનંતી, સંતોએ બધા વિનંતી કે બાપા આરામ કરો. બાપા કે ના ચેષ્ટા બાકી છે. બાપા બધા સંતો સાથે ચેષ્ટા બોલ્યા, 1:20 વાગે બાપા આરામમાં ગયા. આ તો 73નો પ્રસંગ છે. એ સિવાય પણ કેટલાય નજીકના પણ એવા પ્રસંગો છે કે આપણે ખબર પડે
સ્વામી બાપા આવ્યા, આવા સંજોગોમાં તાવ હોય, ઉપવાસ હોય, ગજરિયામાં સ્વામી બાપાનો એકાદશી ઉપવાસ હતો, એક જ દિવસમાં એક ધારી 157 પધરામી બાપાએ કરેલી, એક ધારી. બીજા આપણે પેલો વાસણનો પ્રસંગ આપણે જાણીએ છીએ, તાવમાં ઉપવાસમાં 102 પધરામી જે કરવી સવારના 7:30 થી 3:30 વાગ્યા સુધી, કે બપોરના 3:30 વાગ્યા સુધી, ભર બપોરે. અને આવા નોમનો ઉપવાસ હોય એ વખતે સ્વામી શ્રી અવશ્ય આમ સામે ચાલીને ઊભું કરે. 76 સ્વામી બાપા જે ચૈત્ર નોમ ઉજવી અમદાવાદમાં, હવે ચૈત્રનો જે ઉપવાસ હોય, કેવો ઉપવાસ હોય પાછા અમદાવાદનો, આમ અંગાર વર્ષ થાય ને એવો આપણને લાગે. અને એ વખતે સ્વામી બાપાએ પધરામી કરવા માટે નીકળે. બાપાનો આ વર્ષનો ક્રમ, રહોળી જયંતિએ સ્વામી બાપા નીકળે અને પધરામી શરૂ કરે. સવારથી બાપાએ શરૂ કરી પધરામી, બપોરના 2 વાગે આવ્યા. ખાધા પીવાની વાત જ ને, એક ટીપું પાણી નહીં. બપોરે 2 વાગે સ્વામીશ્રી આવે છે, આવીને પત્રલેખન શરૂ કરે છે. આખું બપોર્યું સ્વામીશ્રી પત્રલેખન કરે છે. પત્ર પૂરા થાય તો પછી પ્રકાશ પત્રિકા જે પણ કંઈ સાહિત્ય હતું એ વાંચવાનું શરૂ કરે છે. બાપાને એટલી બધી ગરમી ચડી ગઈ હતી, એટલી બધી આમ બફારો થાય. પ્રગટ ભગત પોતે નોંધે છે કે નાવા માટે મેં બરફનું ઠંડું પાણી મેં મૂકેલું અને એ ઠંડા પાણીથી સ્વામીશ્રીને મેં નવડાવ્યા. બરફના પાણીથી બાપાને નવડાવ્યા. પછી રાત્રિ સભા થઈ, સભા પૂરી થઈ 12:35 વાગે. પછી તો 12:35 વાગે સ્વામીશ્રી રૂમમાં જાય છે. એ વખતે તો કેટલાક સંતો નાહી ધાઈ પૂજાપાઠ કરીને પારણા કરીને પણ પરવારી ગયા હતા. એ લોકો જ્યારે બહાર આવતા હતા ત્યારે જોયું કે સ્વામી આપણી લાઇટ હજી રૂમમાં ચાલુ છે. એ સ્વામી આખો દિવસનો જે થાક, રાત્રે 12:30 વાગ્યા સુધી પણ હજી બાપા પથારી ભેગા થઈ શકતા નથી. બીજે દિવસ સવારે શણગારાતી થાય છે, 1/4 વાટકી ખાલી મોસંબીનો જ્યુસ લે છે. દિવસનો ક્રમ ચાલો, પધરામણી પાછી ચાલ્યું. આખો દિવસનો થાક, ઉપવાસ, બેચેની જે પણ કંઈ થાય, આટલી બધી ગરમી, જરાય વિશ્રામનું તો નામ નિશાની જ નહીં. સ્વામી તો આવા તો આમ પોતાની દેહની ક્રિયા પણ ઠેલાવવા માટે સ્વામીશ્રી હરિભક્તો નજીક કરવા માટે કે બાકી રાખ્યું નથી. 85 પ્રસંગ છે. સ્વામીશ્રી નવસારી મૂર્તિ પ્રતિષ્ઠા માટે આવ્યા છે. બપોરે આરામ જતા પહેલા સ્વામી બાપાએ નગર યાત્રાની બધી સૂચના આપી કે આમ કરજો, તેમ કરજો, અહીં ઊભી રાખજો. બાપા જ્યારે સવારે બપોરે પછી ઉઠે છે, બાપાને નાવા જવું હતું શૌચવિધિ, પણ એ જ વખતે નગર યાત્રા આવી ગઈ ત્યાં, એટલે બાપા નગરયાત્રામાં દર્શન દેવા માટે ત્યાં હાજર થાય છે. પછી નગરયાત્રા પછી નાની સભા થાય છે, ત્યાં નગરયાત્રામાં બાપા ત્યાં આશીર્વાદ આપે છે. સભા પછી સ્વામી ત્યાં ટ્રેક્ટરમાં સોફા નાખીને ત્યાં સૌને દર્શન આપે છે. પછી નાની સભા થાય છે. સભા પછી સંધ્યા આરતી માટે આવતા હતા, એ જ વખતે એક સત્સંગી યુવક અમૃતલાલ એમની સાથે ખાનગી કરતા જાય છે. હજી બાપાને તો નાવા જવાનું બાકી જ છે. સભા પછી કે હવે ચલો આ ખાનગી કરી લે, ખાનગી થઈ લે એટલે આરતીનો ટાઈમ થઈ ગયો. બાપા સંધ્યા આરતીમાં ગયા. સંધ્યા આરતીમાં ગયા ત્યાં મણીબા એવા જોબર ગુરે સાઉથ આફ્રિકાના, એમની સાથે બાપાએ ખાનગી કરી. તેમણે બાપાને સાથે ખાનગી કરી. બીજા પછી બીજાને પણ મળવું હતું, એ લાઈન ચાલુ થઈ ગઈ. એકવાર કોઈક બેસી ગયું કે બાપા તો મળે જ છે ને બધાને, લાઈન ત્યાં થઈ ગઈ. બાપા બધાને સંતોષ આપ્યો. જમવાનો ટાઈમ થઈ ગયો. સેવક એક સ્વામી જમી લો, એટલે કે અમને પણ નવરા થઈ ગયા કે હાલો તમે જમી લે. સ્વામી બાપાને જમી લીધું. પછી મીટિંગો શરૂ થઈ ગઈ. મીટિંગો ચાલુ થઈ પછી બાપાને યાદ આવ્યું કે આચાર્ય સ્વામીને પેલો કાચ વાગેલો, એ ભટકાયા હતા તો હોસ્પિટલમાં છે, ચાલો એમને મળી આવે. બાપા મીટિંગ પછી હોસ્પિટલમાં આચાર્યને મળવા જાય છે. પાછળ ઉતારે આવે છે ત્યારે રાત્રે 12:15 વાગ્યા હોય છે, ત્યારે પોતે નાવા જાય છે. બપોરનો સમય, આટલી બધી વચ્ચેની પ્રવૃત્તિ થઈ ગઈ. સ્વામી બાકીને આલોકને મળે, આને મળે, આની મળે, આની મળે, બધાની અનુકૂળતા પ્રમાણે સ્વામીશ્રી પોતાનો કાર્યક્રમ હંમેશા સેટ કરતા હોય છે. પોતાના માટે ટાણું કટાણું જોતા નથી, તમને સેટ થશે કે નહીં એમ. એવી રીતે સ્વામીશ્રી ઘણીવાર પોતાનું કાર્યક્રમ પણ આમ ગોઠવતા હોય છે. હંમેશા હરિભક્તોને પોતાના આયોજનમાં જરાય ખલેલ ના પહોંચે એટલી હદે સ્વામી બાપા પોતે પોતાનું એડજસ્ટ કરતા હોય છે. એક પ્રસંગ એવો બન્યો હતો, સ્વામી બાપા જ્યારે સ્પેશિયલ ટ્રેનની યાત્રામાં હતા અને આખા ભારતમાં બાપાએ પોતે યાત્રા કરી, અને બાપા જ્યારે સાઉથ ઇન્ડિયામાં હતા એ જ વખતે બેંગ્લોરથી એક અહીંયા થાણાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો હતો. હરિભક્તો કેટલાય વખત એ લોકોનો ઈચ્છા હતી કે બાપા અહીંયા પધારે પધારે, 2 વાર કાર્યક્રમ કેન્સલ થયા હતા. પણ ત્યાં બેંગ્લોરમાં બધું નક્કી થઈ ગયું કે આ તારીખે અમે ત્યાં થાણા આવશું. પછી તો પ્રવાસ પૂરો થયો, બાપા બોમ્બે આવી ગયા અને કપોડવાડીમાં સ્વામીનું ત્યાં ઉતારો હતો. હવે અગાઉથી આ થાણાના જિલ્લાના હરિભક્તો સાથે બધી વાત થઈ ગઈ હતી, કાર્યક્રમ નક્કી પણ થઈ ગયો હતો. અને એ જ વખતે એક પરદેશના હરિભક્ત બાપા પાસે આવ્યા અને બાપાને વિનંતી કરીશ, વિનંતીને આગ્રહ કરીશ કે મારા ભત્રીજાના લગ્નમાં, મારા દીકરા નહીં, મારા ભત્રીજાના લગ્નમાં આપે આશીર્વાદ આપવા આવવાનું છે. ક્યાં? વડોદરા. કે તમારે આવવાનું છે, આજ્ઞા જ સીધી, વિનંતી તો નહીં, આજ્ઞા જ કે તમારે વડોદરા આવવાનું જ છે બસ. સ્વામીશ્રીએ તારીખ જોઈ,
સ્વામી શ્રી એકદમ પ્રેમથી વાત કરી કે આ શક્ય નહીં મને, કે સ્વામી કે એ પહેલાં તો માન્યા જ નહીં. પહેલાં ભાઈ શું કે મેં વેવાઈને વચન આપી દીધું છે કે પ્રમુખ સ્વામી મહારાજ આશ્રય આપવા માટે આવશે જ. હવે તે વચન આપી દીધું અમે શું કરીએ એમાં, કે મેં વેવાઈને વચન આપી દીધું છે કે સ્વામીશ્રી વસંત પંચમી આશ્રય આપવા જવાના છે, બાપા ત્યાં વડોદરા આવશે જ આશ્રય આપવા માટે. સ્વામી બાપે કંઈક વચલો માર્ગ કાઢ્યો. સ્વામી બાપે કહે કે જો મેં વસંત પંચમી વડોદરા આવવાના જ છે ત્યારે ખાસ તમારા ગામમાં આવી અને ત્યાં આશ્રય આપણે આપવા સ્પેશિયલી આવશું. હવે પેલા ભાઈ માને જ નહીં. પછી સ્વામીને ધમકી આપે છે. ધમકી એ સાંભળજો, પેલા હરિભક્ત એકદમ ઉછળ્યા અને બોલે છે, અમે તમને દીકરા આપ્યા છે, પૈસાની સેવા કરીએ છીએ, સંસ્થામાં કેટલો અમે કરીએ છીએ, તમે શા માટે ના આવો? યોગી બાપા અમે કહે એમ કરતા ત્યારે અમે સેવા કરીએ છીએ, તમે કેમ ના આવો? ગમે તેમ કરીને તમારે આવવું જ પડશે. ધમકી આપે છે, સ્વામી બાપાને આવી તેમ દબાવે છે. સ્વામી બાપા તો એકદમ કોમલ હૃદયના છે. સ્વામી શ્રી એકદમ આમ હેપતાઈ ગયા કે યોગી બાપાનું નામ આવ્યું કે ચાલો. બાપાને ના નથી પાડવી આવું તું, પણ એમને બહુ જ નહીં થાય. પેલા ઠાસણ હરી પેલા થાણા હરિભક્તોને પણ સામે જોવા, એ લોકોએ આયોજન કરી રાખ્યું હોય. સ્વામી બાપાએ પછી કીધું કે હા મેં આવશું, ભલે આવશું. હવે કેવી રીતે ગોઠવું? એક બાજુ થાણા મહારાષ્ટ્રમાં છે, એક બાજુ અહીંયા વડોદરા છે. સ્વામીશ્રીએ ગમે તેમ આગું પાછું કરીને સેટિંગ કર્યું. 73 સાલનો પ્રસંગ છે. સ્વામીશ્રી વડોદરા ગયા ડૉક્ટર સ્વામી દેવચરણ સ્વામી સાથે, બીજા બાકીના બધા સંતને બાપાએ ત્યાં પહોંચાડી દીધા ત્યાં વલસાડ. બાપા ત્યાં લોકો રાત્રે 12:15 વાગે બીજા સંતો વલસાડ પહોંચ્યા ત્યારે સંતોને ખબર પડી કે હમણાં જ થોડીક વાર જ પહેલાં સ્વામી બાપા વડોદરા જઈ આવ્યા છે. અને સ્વામીશ્રીના પહેલાં ગઈ વડોદરા ગયા પ્રસંગ ત્યાં સાચવી પેલા ભાઈનો, પછી વાસદ, બોચાસન, ભાદરા, સિસવા, સોરી ભાદરણ, સિસવા, બોરસદ અને વડોદરા થઈને જ થોડીક વાર પહેલાં જ આવ્યા હતા. એ લોકોની પહેલાં બાપા પહોંચી ગયા હતા. એટલું જ નહીં, ભગવાનની કસોટી કેવી કે બાપા જ્યારે વડોદરાથી વલસાડ આવ્યા ત્યારે એમની એમ્બેસેડરમાં 7 પંચર પડેલા. બાપામાં ગાડી એવી રાખતા ને સર્વોપરી, 7 પંચર ખાલી વડોદરાથી વલસાડ જતા. એવી આવા સંજોગોમાં પણ સ્વામીશ્રી જરાય કંટાળો કર્યો નથી. આવા સંજોગોમાં સ્વામી બાપાએ ટાણું કટાણું જોયા વગર હરિભક્તોને કેવળ રાજી જ કર્યા છે. સ્વામી બાપા અહીંયા વડોદરા નજીક તરસાડી ગામમાં હતા અને આ 82 પ્રસંગ છે. સ્વામી બાપા ત્યાં રાત્રે જાહેર સભા કરી અને એ વખતે ત્યાં પહેલાં સ્વામી પણ અહીંયા હતા અને ત્યાંના જે મુખ્ય કાર્યકર આપણા બાબુભાઈ ગોરવાવાળા બહુ સુંદર આયોજન કરેલું. સ્વામી બાપાને કોઈ પણ તકલીફ ના પડે એ પ્રમાણે બધી વ્યવસ્થા લોકો કરી રાખી હતી. પણ એ જ વખતે એ તરસાડી ગામમાં નવા હાઉસિંગ બોર્ડની બધી ત્યાં મકાનો લેવાયા હતા. નવો આખો હાઉસિંગ બોર્ડ ત્યાં થયું હતું અને કેટલાક આપણા શહેરના હરિભક્તો પણ ત્યાં રહેવા માટે ગયા હતા. હવે આપણે સત્સંગી હોય સહેજ ઈચ્છા થાય કે નવા ઘર છે, નવું સોસાયટી છે, બાપાને પગલા થાય તો ઠીક. ત્યાગ પહેલાં સ્વામીએ ઘસી ના પડી દીધી કે સ્વામી બાપા નહીં જ આવે. આ 82 પ્રસંગ છે, હાર્ટએટેક પહેલાંનો. એ વખતથી પણ આપણે ના પાડતા આવ્યા છે. પણ એટલે ત્યાગ સ્વામી કીધું કે શક્ય જ નહીં મને, બહુ મોડું થઈ ગયું છે, રાત્રે નહીં જ પાય બાપાને. હરિભક્તોનો આગ્રહ, સંતો તો ના પડે એટલે ત્યાંના જે મંડળ સંચાલક હતા કાર્યકર જગદીશભાઈ બ્રહ્મભટ્ટ, એમને આગ્રહ કરે છે. હવે બિચારા જગદીશભાઈ તો સુડી વચ્ચે સોપાળી થઈ ગઈ. એક બાજુ સંતો, એક બાજુ સ્વામીશ્રીની તબિયત અને એક બાજુ હરિભક્તો, એમને તો ત્યાં રહેવાનું, કાર્ય કરવાનું, સત્સંગની ત્યાં સેવા કરવાની. હરિભક્તો બધા એટલો બધો દબાણ કર્યું જગદીશભાઈ, તમે ડાયરેક્ટ બાપાને જ વાત કરો. જગદીશભાઈ બિચારા હિંમત ભેગી કરી અને બાપાને વાત કરે છે કે બાપા હરિભક્ત કેટલાક થોડાક હરિભક્તોની ઈચ્છા આવી રહ્યા કરે છે, આમ માન માન આમ બોલી શકે છે. બાપા કે આવી જશું, તૈયારી બધી કરો, હું ત્યાગવલ સ્વામીને કહી દઈશ. ત્યાગવલ સ્વામીને પણ બાપાએ માથે લઈ લીધું, કારણ કે બીજા જગદીશભાઈ એ ત્યાગવલ સ્વામીને કહે એ તો માં જેવા સાધુ, પણ કદાચ સંતોન ઠપકો સાવણ તમે આવા ગોઠવો છો હરિભક્તને દબાણમાં આવી જાઓ. સ્વામી કે તમે ચિંતા ના કરતા, હરિભક્તોની કેવી તૈયારી કરે, હું ત્યાગવલ સ્વામીને કહી દઈશ, આમ આવી જશું. રાત્રે પછી ત્યાં સભા પૂરી થાય છે. સ્વામી તૈયાર થઈ ગયા કે હાલો પધરામણીએ. વ્યવસ્થાપકે કે સ્વામી ક્યાં જાઓ છો? આપણે ના પાડી છે બધાને, એકબીજાને ઘરે જાઓ, બધાને ઘરે જવું પડશે. સ્વામી કે ના વાંધો નહીં આવે. વ્યવસ્થાપક સંતો હરિભક્તો બધા જ ના પાડતા હોય છે. સ્વામી કે આમ જઈ આવશું, બહુ વાણી લાગે, જલ્દી પતાવી દેશું, જલ્દી પતાવી દેશું. એટલે શું થયું, બાપા જ્યારે ગાડીમાં બેસે છે આગળ પાછા જગદીશભાઈને ભેગા રાખે છે. આગળની સીટમાં જગદીશભાઈ અને બાપા બે બેઠા રસ્તો બતાવે છે. એ હાઉસિંગ સોસાયટીમાં જે નવા ઘર હતા એક કે એક ઘરમાં બાપા ત્યાં પધરામી કરે છે, પગલાં પાડે છે. 40 ઘરની પધરામી પૂરી થઈ. સ્વામી કે જલ્દી પતાવી દેશું, જલ્દી એટલે રાતે 12:30 વાગ્યા. બસ 12:30 વાગ્યા સુધી સ્વામી બાપાએ સભા પછી 40 પધરામણી કરી. ત્યાં પતું નથી, એ 12:30 વાગે 40 પધરામણી પૂરી થઈ.
પછી બાપા ઓયનજીસીમાં આવે છે, ત્યાં આપણા પ્રમોદભાઈ ઉપાધ્યા એમના ઘરે પધરામણી કરે છે. એમની સાથે બાજુમાં જે કંઈક ભાવિકો હશે લોકોને મન થઈ ગયું, ત્યાં પણ બાપા પધરામણી કરવા માટે જાય છે. હજી પણ પૂરું થતું નથી. સ્વામી બાપા અટલાદરા આવી રહ્યા છે, રાત્રે 1:30 વાગ્યો છે. ત્યાં પણ પેલા મુજમહોડાના જે આપણા સજાનંદ કુટીર, એમાં જે શાંતિભાઈ મિસ્ત્રી રહેતા હતા, એમનું ઘર પણ રાત્રે 1:30 વાગે બાપા પાવન કરે છે. આવી હદનું બાપાનું વિચરણ હતું. સ્વામી બાપાએ રાત કુરાત જોયું જ નથી, એમના દેહનો કૂચો બોલાવી દીધો. બાપા મહારાજે વાત કરી કે આ દેહ આ સત્સંગ મને કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. સ્વામી બાપાએ આમ આમ નીચોવી નાખ્યું શરીર, કષ્ટ કાઢી નાખ્યો છે. જ્યારે પણ ક્યારે જ્યારે પણ હરિભક્તો ક્યાંય આવે ના પાડી જ ન શકતા, આપણે લાગે આમ પોતાનું કંઈક લાઈફ હોય કે નહીં છે ને. દરેકને પોતાનું સેટિંગ હોય છે, દરેકનું પોતાનું ખાવાનો ટાઈમ હોય આ હોય, સુવાનો ટાઈમ આ હોય, હરવા ફરવાનો ટાઈમ હોય, છાપા વાંચવાનો આ ટાઈમ હોય, બધું જ આપણે એવા વ્યવસ્થિત હોય છે ને. અને એમાં જરા પણ કંઈક આગું પાછું થાય આપણે અપસેટ થઈ જાય છે. નાની વસ્તુમાં આમ સહેજ કંઈક મોડું થયું, આગું પાછું થયું, આપણે અપસેટ થઈ જાય છે. સાંઈ બાપાની કોઈ એવા, કારણ કે આ જ જીવન છે. બે વર્ષ પહેલાં સુરત હતા ને, એક છોકરો મળ્યો, 8 વર્ષનો છોકરો. 8 વર્ષની ઉંમરે એ ઘરેથી ભાગી ગયો હતો. પછી તો પાછો આવી ગયો હતો, પણ પૂછ્યું કેમ ભાગી ગયો, રિસાઈને કે મમ્મી ના પાડી વસ્તુ. કે સ્વામી મને એવું થયું કે બસ ભણ્યા જ કરો ને, મારે આ જ લાઈફ, બીજી કોઈ લાઈફ જ નહીં. 8 વર્ષનો છોકરો હું એટલો હશે કે સ્વામી મારી મમ્મી કે તું ભણ ભણ કે ભણ ભણ કરું, પણ બીજી કોઈ લાઈફ જ નહીં, મારે કરવાનું શું બીજું. 8 વર્ષનો છોકરો આવું માનીને ભાગી ગયો. 2 દિવસે ફરતો ફરતો મંદિરે આવ્યો, પૂજારી સ્વામી સાથે ત્યાં હેત. 2 દિવસ એ મંદિરે આવ્યો રડતો રડતો, પછી સંતો પાસેને ઘરે મોકલી દે છે. પણ 8 વર્ષનો છોકરાને કે લાઈફ શું મારી બીજી. સાંઈ બાપાએ ક્યારે પૂછ્યું મારી બીજી લાઈફ શું, બસ મારે આ જ કરો, મારે હરિભક્તોને જ મળવાનો, પત્ર જ વાંચવાના, ટેલિફોન અટેન્ડ કરવાના, હરિભક્તોને પ્રશ્ન સાંભળવાના, ઝઘડા જ મટાવવાના, મારે સભામાં જ જવાનું, બીજી કોઈ લાઈફ જ નહીં મારે ના. હરિભક્તો જેમનું જીવન છે એમના માટે બીજી કોઈ લાઈફ છે જ નહીં. પોતાનું દેહ પોતાનું સમગ્ર જીવન હરિભક્તો માટે કૃષ્ણ અર્પણ કરી દીધું છે, એટલા માટે તો આવું કરી શકે છે. બાપા ત્યાં ઉત્તરાયણનું પર્વ 83ની સાલમાં સાબરકાંઠામાં કરેલું, અને સાબરકાંઠાની નાદરી ગામ એક છે, નાદરી ગામ, ત્યાં બપોરે 1 વાગે ત્યાં પહોંચે છે. હરિભક્તો રાહ જોતા હતા નગરયાત્રા માટે, એટલે બાપા ભર બપોરે નગરયાત્રામાં જોડાય છે. 1 થી 3 નગરયાત્રામાં પહોંચે છે, પછી 3 વાગે પોતે જમવા માટે બેસી શકે છે. 1/2 કલાક તમે જમ્યા પછી આરામ કર્યો ના કર્યો તરત નીકળી ગયા, ત્યાં સભા થાય છે, સભામાં આશીર્વાદ આપે છે. 6 વાગ્યા સુધી ત્યાં સભામાં હરિભક્તો બધા મળતા રહે છે. પછી હરિભક્તો આવે છે, બાપા થોડીક પધરામણીઓ છે, હરિભક્તોને પધરામણી ઈચ્છા છે, બાપા કે આવી જાઓ. ચાલો બાપાએ ચાલુ કરી પધરામણી. વાત તો 2-4ની જ હતી, વધી વધી વધી, 2-4માંથી કેટલી વધે, આંગળી કંઈ સૂજી જાય તો કંઈ થાંભલા જેવી ના થાય, 2-4માંથી કદાચ 20-25 થાય. 102 પધરામણી સ્વામી બાપાએ રાત્રે 10:30 વાગે ફાણસ અજવાળે પૂરી કરી. એક તો 1 થી 3 વાગે સુધી બાપાએ નગરયાત્રામાં જોડાયા, 3 વાગે જમ્યા ત્યાં. 81ની સાલમાં જ્યારે દીક્ષાબ્દીનું મહોત્સવનું નિમિત્તે વિચરણ ચાલતું હતું, એ વખતે બાપા આ કાનો વિસ્તારમાં જ હતા. અને બપોરે 5મા ગામ જ્યારે પૂરું થયું ત્યારે 3 વાગ્યા હતા. અને જ્યારે બાપા એ 5મું ગામ પૂરું કર્યું, જ્યારે જમવા માટે ભેગા થયા ત્યારે સંત સ્વરૂપ સ્વામી રસોડી સેવામાં હતા, થાળ બનાવવામાં. એ વખતે સંત સ્વરૂપ સ્વામી કહે છે, બાપા જ્યારે જમવા બેઠા કે બાપા 3 વાર મેં રસોઈ ગરમ કરી, 3 વાર ઠરી ગઈ. 3 વાર મેં રસોઈ ગરમ, હમણાં સ્વામી આવશે, હમણાં સ્વામી આવશે એમ કરીને 3 વાર ગરમ કરી, 3 વાર ઠરી ગઈ. આટલું મોડું થતું હશે કે દેશ. ત્યારે એ વખતે સ્વામી બાપા જે બોલે છે કે સંતરૂ તું લખી રાખ, મારા ભાગ્યમાં ગરમ ખાવાનું લખ્યું જ નથી. બાપા એક વાસ્તવિક સ્વીકાર લીધી છે, હું હરિભક્તો માટે આવ્યો છું, હરિભક્તો હજી કરવા છે. હરિભક્તો સાચું હોય તો મારું નહીં સચવાય, સ્વીકારી લીધું છે. જો હું મારું સાચવવા જઈશ હરિભક્તો નહીં સચવાય. હરિભક્તોને સાચવવા માટે બાપાએ પોતાનું કંઈ સાચવ્યું નથી, એના માટે તો એમની સમગ્ર જીવન એ ગવાહી પડે છે. સાંઈ બાપાએ પોતાનું કંઈ સાચવ્યું નથી. આમ જ નજીક એક ભીમપુરા ગામ છે, ત્યાં હરિભક્તો સંકલ્પ કે સ્વામી બાપા અહીંયા પધારે, રાજી કરવા માટે સ્વામી સીધે 85ની સાલમાં સંત મંડળ સાથે ત્યાં પધાર્યા. 7 વાગે ત્યાં પધાર્યા, ભવ્ય સ્વાગત વિધિ થયો, ઉતારવામાં સભા પૂરી થઈ. બાપા રાત્રે ઉતારે આવે છે, અને એ વખતે ચુનીલાલ ત્યાં સરપંચ ચુનીલાલ ગોપાળભાઈ એમના ઘરે બાપાનો ઉતારો હોય છે. એ વખતે બાપાના ઉતારામાં કાર્યકરે 2 હરિભક્તો આદિવાસી હરિભક્તોને યુવાનો સેવામાં રોકેલા. એ વખતે તો બાપા જ્યારે સભામાં હતા ત્યારે હરિભક્તો તો આવી ના શકે, કારણ કે લોકો પેલી આમ ઉતારાની સેવામાં હોય, આમ સુરક્ષામાં હોય. એટલે બાપા તો જ્યારે રાત્રે સભામાંથી આવ્યા, પત્ર લેખન કરે છે, મોડી રાત્રે બાપા વોટવા જાય છે.
આ બે હરિભક્ત ને મનમાં જ રહ્યા કરે કે વ્યક્તિગત દર્શન આપણે રહી ગયા, પાપા ત્યાં ગામમાં તો સભા થઈ ત્યાં બધા વ્યક્તિગત દર્શન આપી આપણે બે રહી ગયા. આ વચ્ચે અંદર અંદર ગોષ્ઠી ચાલતી હતી, એ વખતે કીધું કે બાપાની રૂમની લાઇટ પાછી ચાલુ થઈ છે. એ લોકો ત્યાં પહોંચ્યા, જેવા પહોંચ્યા બાપાનું બારણું ખોલ્યું, બાપા બહાર આવે છે. બાપા કે તમે કોણ? કે સ્વામી અમે ત્યાં અહીંયા સેવામાં છીએ. કે તમારો પરિચય શું? એમ કહીને બાપા ત્યાં બેસી ગયા. પેલા બે આદિવાસી હરિભક્ત સ્વામીની સાથે બાપા ગોષ્ઠી કરે છે અને ઉપદેશ આપે છે. બાપા પહેલાં પરિચય પૂછો, પછી બાપા કહે છે કે બાપા સામે કહે છે આવો બેસી આપણે વાત કરીએ. નીચે પલાઠી વાળીને પૃથ્વી જમીન ઉપર બાપા બેસી ગયા. બંનેનો પૂરો પરિચય મેળવ્યો પછી બાપા વાત શરૂ કરે છે. કાલે સવારે ત્યાં બાલુભાઈ ને તમે આવજો, ત્યાં અમને વર્તમાન ધરાવીશું, તમને ઘરે છોકરા એમને પણ બોલાવજો, પછી તમે સત્સંગી કરશું, ભગવાન સ્વામીના આશ્રય તમે બની જશો, જીવન શુદ્ધ રાખવું, વ્યસની જીવન નહીં, દારૂ માંસ છોડી નહીં, બીડી પણ નહીં, સત્સંગ કરવો, જીવનના ભગવાન સંત રાખવા, તો છેલ્લી તો છેલ્લો જન્મ થઈ જાય. આવી અડધી રાત્રે બાપા આ બે આદિવાસી યુવાનોને સત્સંગ લાભ આપી રહ્યા છે. આ બધી વાતો ચાલતી એમાં સંતો જાગી ગયા. સંતો જાગે કે અડધી રાત્રે આ શું કથા વાર્તા ચાલે છે? જોયું તો સ્વામી બાપા 12:30 વાગે આ બે આદિવાસી હરિભક્તોને જમીન ઉપર બેઠા બેઠા સત્સંગનો એ લોકોનો અંતનો જે ભાવ હતો એ ત્યાં પૂરો કરે છે. આવી રીતે અને પછી બીજી દિવસ પાછા બાપાની પધરામણી તો ચાલુ થઈ જ ગઈ હતી. એમનો ક્રમ પ્રમાણે તો એમને તો ક્યારેય કંઈ ગોઠવ્યું જ નથી કે થોડુંક આપણે એડજસ્ટ કરીએ, આમ કરીએ, તેમ કરીએ. આવા તો બાપાના કેવા આમ આડેધડ બધા કાર્યક્રમો હતા. વિવેક સાગર સ્વામી કહે છે, આજે સમયની આપણે વાત જોઈએ ને કે ટાણું કે ટાણું જોવું નહીં, એમ તો સ્વામી આપણા સ્થાનો પણ એવું હતું. ક્યારેક ઉત્તર દક્ષિણ કામ એવું અહીંયાથી ત્યાં બાપા એકવાર ત્યાં બારડોલીમાં, બારડોલી જિલ્લામાં આપણું મઢી ગામ છે, એ જ દિવસ માટે સ્વામીજી ફક્ત ત્યાં બારડોલીથી છેડ ખેડા જિલ્લામાં આવેલું વિદ્યાનગરમાં ત્યાં આવે છે. એક જ દિવસ માટે બીજા દિવસ પાછા ત્યાં પહોંચી જાય છે. આવી રીતે સ્વામી બાપાનું વિચરણ સાવ આડેધડ ચાલતું હતું. મણિભાઈનું સલાડનું જ્યારે ધામગમન બાપાએ સાંભળ્યું કે મણિભાઈ સલાડવાડા ધામમાં ગયા છે, બાપા મોરબી હતા, હવે સાવ સૌરાષ્ટ્રના છેડે આવ્યું ગામ, એ વખતે બાપા મોરબીથી તાત્કાલિક નીકળી જાય છે, અમદાવાદ પહોંચે છે. અમદાવાદ રાત્રે 2 વાગ્યા હોય છે, રાતો ને રાતે આખી રાત માથે લઈને બાપા સિદ્ધાર્થ ઠીકરિયા પહોંચે છે. સવાર થઈ ગઈ હોય છે, ત્યાં બાપા ત્યાં અગ્નિ સંસ્કાર કરાવે છે, નનામીને કાંધ દઈ અને પછી ત્યાંથી તરત નીકળી જાય છે. વડોદરા આવે છે, અહીંયા સ્નાન વિધિ પતાવી પૂજા કરી સવારે 11 વાગે જમી પોતાનો કાર્યક્રમ આગળ ચાલુ. એક હરિભક્તનો પ્રસંગ સાચવવા માટે બાપાએ આટલું પણ કર્યું છે. ત્યાં બાપાનો કાર્યક્રમ કેવા હતા કે એક એક ગામમાં એક એક દિવસમાં કેટલા એવા ગામ થઈ જતા, વિવેક સાગર સ્વામી કેટલાક આવા ઉલ્લેખ કરે છે. 74 સાલમાં બાપા સવારે મંગલા આરતી નડિયાદમાં કરે છે, પછી પીપલગ થઈ બોટાસન આવે છે, બોટાસન રાજભોગ આરતી કરે છે, પછી ધર્મજ ત્યાં ઠાકોરજી જમાડી પછી મેળાવ દર્શન કરે છે, મેળાવ પછી સાંજે વડતાલ સંધ્યા આરતી કરે છે, ત્યાંથી પાછા દબાણ જાય છે, ત્યાં સાયમ સભા થાય છે, ત્યાંથી પછી જેતપુર દર્શન કરી રાત્રે 12 વાગે અમદાવાદ પહોંચે છે. એક જ દિવસમાં 8 ગામ. આ 74નો પ્રસંગ. એવો જ 79નો પ્રસંગ. સ્વામીશ્રી ગારિયાધારા હતા, ત્યાં થોડીક પધરામણી કરી અને સવારે 8 વાગે નીકળે છે. પછી મોરબા ત્યાં પધરામણી થાય છે, પછી ચોરડિયા ત્યાં પધરામણી થાય છે, પછી કુતાણા ત્યાં પધરામણી થાય છે, પછી વેડાવદર ત્યાં નગરયાત્રા થાય છે, સભા થાય છે, મેકડા સ્વામીશ્રી ત્યાં પધરામણી કરે છે, પછી મોટા ભોમાદ્રા ત્યાં બાપા મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે, અને પછી જેસર પહોંચે છે ત્યાં રાત્રે 11:30 વાગે સભા પૂરી કરે છે, અને પછી બાપા પોતે 12 વાગે આરામમાં જાય છે. એક જ ગામમાં 7 ગામ. બીજી એક વાત કરો, આ 74નો પ્રસંગ છે, 79નો પ્રસંગ છે. એક દિવસ સ્વામી બાપા નવસારી હોય છે, સવારે પૂજા કરે છે, પૂજા પછી નાસ્તો પછી સ્વામીશ્રી નીકળે છે, ટાંકણ ગામ પહોંચે છે, ત્યાં હરિમંદિરમાં જમીન પર પુષ્પો પધરાવે છે, પછી ત્યાંથી દોણજા જાય છે, ત્યાં જૂના મંદિર આપણું જે હતું અક્ષરપુરુષોત્તમની ત્યાં નવી મૂર્તિ ની પૂજન કરે છે, સભા ત્યાં થાય છે. દોણજાથી પોતે સારવણી આવે છે, ત્યાં મૂર્તિનું પૂજન કરી આરતી કરીને સભા કરે છે, પછી બાપા જમવા માટે વાંદરવેલા આવે છે, ત્યાં થોડુંક જમે છે, બપોરનો સેજ આરામ કરે છે, તરત નીકળીને ખુંડવેલ ત્યાં વચ્ચે ગાડી ઊભી રાખે છે, હરિભક્તોને મળે છે, ત્યાંથી ખાંબડા રસ્તામાં ગામ આવે છે, હરિભક્તોને ત્યાં મળે છે, નાની સભા થાય છે, ગોલવાડ ત્યાં પણ હરિભક્તો રસ્તામાં રાહ જોતો હોય છે, ત્યાં પણ બધા હરિભક્તોને મળે છે, ત્યાંથી ચીખલીમાં એક દરબારના આગ્રહથી એમની બેકરીમાં પધરામણી કરે છે, ત્યાંથી બિલીમોરા ત્યાં હરિમંદિરમાં પૂજન કરે છે, આરતી થાય છે, સભા થાય છે, ત્યાંથી ખાપરવાડા ત્યાં હરિમંદિર મૂર્તિ પૂજન આરતી ને સભા. રાત્રે કોસંબા સ્વામીશ્રી 8:20 વાગે પહોંચે છે, ત્યાં હરિમંદિરમાં મૂર્તિ પૂજન આરતી સભા પછી જમે છે, રાત્રે બાપા આરામમાં જાય છે.
રાત્રે 10:20 વાગ્યા હતા. આ કઈ સાલનો પ્રસંગ છે? આગળ જો ને, 74 પ્રસંગ, પછી આ 79 પ્રસંગ. આ જૂનો પ્રસંગ બહુ જૂનો નથી, ગઈ સાલનો આ પ્રસંગ છે. 2003 સાલનો પ્રસંગ છે. સ્વામી બાપાની ઉંમર 82 વર્ષની છે. 82 વર્ષની ઉંમરે સ્વામીશ્રી એક દિવસમાં 12 ગામ કર્યા, એક જ દિવસમાં. વિચાર કરો, બાપા સંતો નોંધે છે કે બાપા જ્યારે આરામમાં ગયા ને જે પથારીમાં પડ્યા, એમના પગ બધા સૂજી ગયા હતા. 82 વર્ષની ઉંમરે આવો કોઈ વૃદ્ધ માણસ કામ કરી શકે? એક તો લાવો છો, 80 વર્ષ તમે ડોસરો લાવવા છે, શું કરે છે બોલો? ઘરે બેઠે બેઠો શું કરતો હોય છે? પણ સ્વામી બાપા આટલી ઉંમરે આટલું કામ કરી શકે છે. બાપા બાપાનો એક વર્લ્ડ રેકોર્ડ છે, એક જ દિવસમાં 1335 કિલોમીટરની સ્વામી બાપા મુસાફરી કરી. એક જ દિવસમાં 3 રાજ્યો, એક જ દિવસમાં 3 રાજ્યો. સ્વામી બાપા નાસ્તો સિકંદરાબાદ કરે છે, આંધ્રપ્રદેશમાં આવ્યું. બાપા ત્યાંથી પ્લેન દ્વારા નીકળીને અમદાવાદ આવે છે. ગુજરાતના બાપા બપોરે ભોજન કરે છે. ત્યાંથી બાપોરે નીકળીને સીધા ત્યાં ઔરંગાબાદ જાય છે, રાત્રો જમવાનું ત્યાં મહારાષ્ટ્રમાં. એક જ દિવસમાં 3 સ્ટેટ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર. આ 2007 પ્રસંગ છે. આવા તો અહીંયા જમુસર બાજુનો પણ કેટલા પ્રસંગો બન્યા છે, આવા તો આમ કેટલા આમ હદ વાળી નાખે એવા પ્રસંગ. એક એક મુસાફરી, એક એક યાત્રામાં 77ની વાત કરીએ, 1,650 માઇલની મુસાફરી કરી બાપાએ. 1,650 માઇલ એટલે 25,000 કિલોમીટર થયા. એક જ પ્રવાસમાં સ્વામીશ્રીએ 92 દિવસમાં 21 રાજ્યો અને 150 નાના મોટા શહેર ગામડામાં બાપાએ 25,000 માઇલની કિલોમીટરની ત્યાં મુસાફરી કરેલી. જરાય કંટાળો નહીં, જરાય પણ એમ મોઢા પર લેશ માત્ર અણગમો નહીં, આમ કચવાટ નહીં, કશું જ નહીં. અમુક કરતા આવા પ્રસંગો બને ને એવા આડેધડ બધા પ્રસંગો, અને હરિભક્ત પણ સમજે નહીં પાછું કંઈક ઠેકાણું નહીં વ્યવસ્થાનું. સ્વામીશ્રી ત્યાં અહીં સારંગપુરથી નીકળ્યા હતા અને ડિસોટા ગાડીમાં સ્વામીશ્રી અટ્ટાદરા જવા માટે અહીંયા આવ્યા. મોટા સ્વામીના પુત્ર રમણભાઈ શેઠ, એમના બીજા કોઈ સંબંધી અમેરિકા જવાના હતા. આમનો આગ્રહ કે અમેરિકા જાય પહેલાં બાપા આશીર્વાદ આપવા માટે આવે, એ લેવા માટે જાય ને એવું નહીં, બાપા આશીર્વાદ આપવા આવે. એટલે બાપા મોટા સ્વામી એટલે એમનું રાખવા માટે, દર્શન આપવા માટે જઈશ આવી રહ્યા છે. બીજે દિવસે પાછો પ્રશ્ન એવો હતો કે સારંગપુરમાં જ પાછું આવવાનું હતું કે ત્યાં ગામની ટાંકીનું ઉદઘાટન કરવાનું હતું. એટલે એક દિવસ માટે બાપા સારંગપુરથી નીકળે છે, અટલ આવવા માટે આવે છે. પાછે બીજે દિવસ પાછા ટાંકીનું સવારનું પૂજન હતું. બાપા નીકળે છે પણ ખામણાથી ગાડી બગડી, એવું થયું, ધક્કા મળવા પડ્યા. સ્વામીશ્રી વૈશાખના બપોરનો સમય અને માંડ માંડ અટાદરા પહોંચ્યા, ગાડી બગડી, તેટલી વિલંબ થયો હતો. પેલા ભાઈ તો નીકળી ગયા હતા, પેલા જેના માટે સ્વામીશ્રી આવ્યા હતા એ ભાઈ તો બોમ્બે જવા માટે નીકળી ગયા હતા. બાપા ત્યાં પછી હરિભક્તોને મળી, રાત્રે આરામ કરે છે અને પાછા વહેલી સવારે નીકળી 10 વાગે પાછા સારંગપુર પહોંચી જાય છે. ત્યાં પેલા ટાંકીનું પૂજન વિધિમાં હાજર. ફક્ત 4 કલાક બાપા અટલાદરામાં આરામ કરે છે, બાકી બીજો કંઈ કાર્યક્રમ થયો જ નહીં. એક હરિભક્તને સાચવવા માટે પોતે આવેલા, એ કામ તો સર્યું જ નહીં. પાછા 4 કલાક આરામ કરીને પાછા નીકળી ગયા, જરાય કંટાળો નહીં. એક પ્રસંગ તો એવો છે કે સ્વામી બાપાને આમ કેવી પરિસ્થિતિ હતી. સ્વામીશ્રી વડોદરાથી જૂનાગઢ જવાના હતા, પહોંચવાનું હતું. ત્યાં પટેલ ટ્રેક્ટરવાળાની ફિયાટ ગાડીમાં સ્વામીશ્રી નીકળ્યા. રાત્રે ગોંડલ જમીને જૂનાગઢ પહોંચવાનું હતું પણ કાર્યક્રમ એવો મોડો થયો. વચ્ચે બે ભાવિકોના લગ્ન વચ્ચેના પ્રસંગ ઝઘડો હતો. એ ઝઘડો પતાવતો રાત્રે 11 વાગી ગયા. એટલે હવે સંતોએ કીધું કે સ્વામી આપણે સવારે જૂનાગઢ જવાનું રાખીએ. સ્વામી કે ના, નીકળી જવું છે. બાપા ત્યાં નીકળ્યા, જેતપુર નજીક ગાડીમાં કટઆઉટ બગડી ગયું. એટલે સ્વામીશ્રી પેલા બધા બહાર નીકળ્યા, ધક્કો મારીને ગાડી ચલાવી. ગાડી ચાલુ થઈ ગઈ પણ પછી વચ્ચે આગળ ડાયવર્ઝન આવ્યું, ત્યાં ડાયવર્ઝન આગળ ગાડી ફરી બગડી ગઈ. પાછા બહાર નીકળ્યા, સ્વામીશ્રી સહિત બધા ધક્કા મારે છે, ગાડી ચાલુ થઈ અને જૂનાગઢ શહેરમાં પ્રવેશ કરે છે. એ વખતે રાત્રે પાછી ફરી ગાડી બંધ થઈ અને બધા સંતો સદગુરુ સંતો સહિત, ત્યારે તો પછી ક્યાંય જોવાનું નહીં આપણું એટિકેટ ત્યાં બધું, બધા જ ગામની વચ્ચોવચ્ચ શહેરની વચ્ચોવચ્ચ ધક્કા મારે છે. એ જ વખતે રાત્રે 12 વાગ્યાનો શો પડો થાય છે. એટલે થિયેટરમાંથી બધા યુવાનો બહાર નીકળે છે અને સ્વામી બાપાની મશ્કરી કરે છે, આવો બાવા આવો, કે ચોખ્ખું ઘી ખાધું છે ને, મારો ધક્કા આવે. છોકરાઓ આવી રીતે સ્વામી બાપાની મશ્કરી કરે છે. સંતો ધક્કો મારતા જાય છે, પેલા લોકો મશ્કરી કરતા જાય છે. 12:15 વાગે સ્વામીશ્રી ઉતારે પહોંચે છે. આવા સંજોગોમાં માણસ થાકી જાય, કંટાળી જાય, દેહ સાથે ના આપે. પેલા ગોળબાડા ઓપરેશન પછી સ્વામી બાપાને નાવા જવાનું થતું, ગમે ત્યારે દોડવું પડે સ્વામીશ્રીને. હવે આવો દેહ સાથે ના આપે છતાં પણ સ્વામીશ્રી જરાય કંટાળ્યા નથી. અમુક પ્રસંગોમાં તો એવા આપને રિસલ્ટ કંટાળો આવે,
આપણે લાગે કે આવા ને આવા ભેગા થયા છે, કઈ સમજતા જ નથી, કઈક વ્યવસ્થા તો કરવી છે કે નહીં, હું મરાવાને ક્યાં ના છે, પણ કઈક આયોજન કર્યું હોય, કઈક તૈયારી કરી હોય, પણ સાવ આડેધર સ્વામી પીપલક હતા અને પીપલક બદનામી કરતા કરતા દબાણ પહોંચી ગયા. એ વખતે ઘરી ભક્ત આવે છે કે સ્વામી ત્યાં પીપલકમાં થોડીક પધરામણી બાકી રહી, સ્વામી ત્યાં પાછા જાય છે. રાત્રે 12 વાગે પધરામણી પૂરી કરી અને પાછળ દબાણ આવે છે. સ્વામીશ્રીના ત્યાં એક ગામમાં હતા અને ભાગોળે ભાગોળે સ્વામીશ્રી બધા એક એક ફળીમાં ઘરે ઘર જત કરતા કરતા પધરામણી કરતા કરતા છેક બીજી ભાગોળે પહોંચે. એ વખતે પેલા ભાઈ આવે છે કે સ્વામી મારા ઘર ઘર તો મારું ઘર તો રહી ગયું, છેક પેલા છેડે હતું. સ્વામીશ્રી જરાય પણ મોઢા ઉપર કચવાટ વગર 1.5 કિલોમીટર ચાલીને છેક પાસે ગામને પેલા છેડે જાય છે, પેલા હરિભક્તને સંતોષ આપે છે. હવે સ્વામી બાપા તમે જો બાપાનું આયોજન પોતાના માટે કેટલું વ્યવસ્થિત હોય છે, એ ટુ ઝેડ બધું બાપા વિચારી રાખતા હોય છે, એકદમ ચીવટ એમની હોય છે. આમ 2 મિનિટ પણ પોતે જરાય પણ ફાજલ જવા નથી દેતા અને એકદમ પરફેક્ટ આયોજન હોય. બાપા હંમેશા સંતો કરતા પણ 2-3 ડગલા આગળ જોઈએ, આમ કરજો તેમ કરજો, આવું થશે તો આવું કરજો, આ તૈયારી રાખજો. એવા સંજોગમાં જ્યાં આવું થાય કંટાળી જાય કે નહીં માણસ, પણ સ્વામી જરાય નહીં. એકવાર ત્યાં મમ્મી માતા બાપાના આનંદ પેલો પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે. બપોરે 2:30 વાગે સ્વામીજી પધરામણી કરીને આવે છે 2:30 વાગે અને ડાયાભાઈ ગજન ત્યાં બાપા જમવાનું હોય છે. ત્યાં જ બાપા જમવા બેઠા હોય છે અને પેલા હરિભક્ત આવે છે કે સ્વામી મારું ઘર મારા ઘરે તમે આવ્યા પણ હું હાજર નહોતો, એટલે મારે માટે તમારે અત્યારે આવવું જ પડશે. પેલા ભાઈ એકદમ ગડગડા થઈ ગયા, એમનો ભક્તિભાવ તો હતો જ, પણ બપોરે 2:30 વાગે પત્તર પીસાઈ ગયું છે. અત્યારે આપણે ગમે તેને પૂછે ને, ગમે તેને કોઈ સજ્જન માણસ મને જમતા પણ ના ઉભાડે ઊભા કરીએ, કોઈક સાવ આમ આલતું ફાલતું માણસ હોય ને એ જમા બેસી ગયો હોય, થાળીઓ આવી ગઈ હોય, તો પણ આપણે કે અનદેવતા છે, ઊભા ના થાય, અનાદાર ના થાય, તો આપણે કીધું જમી લે પેલા, પછી કે ના અત્યારે જાઓ. બધા સંતો વિનંતી કરે છે પેલા હરિભક્ત પણ ભક્તિભાવમાં ને ભાવમાં બાપાને કે ના આવો જ સ્વામી, આવો કે તમે આવી ગયા કે સ્વામી હું તમને ગામમાં ગોતા મને નીકળતો, કે તું ના આવે તો અમે શું કરીએ, કે ના મારી હાજરીમાં તમે આવો. એ વખતે બાપા જે બોલે છે કે દેવ દેવચંદ સ્વામી કે દેવ એ નહીં સમજે, આપણે સમજવું પડશે. બાપા ઊભા થઈ ગયા અને 2:30 વાગે પણ એમના ઘરે પેલા હરિભક્તનો ભાવ પૂરા કરવા માટે એ જે આમ આપણે તદ્દન અયોગ્ય માંગણી લાગે, એકદમ અનુચિત લાગે, એકદમ ખોટી માંગણી લાગે, છતાં પણ બાપાને એ હરિભક્તનું મન સાચવવા માટે ત્યાં જાય છે. બાપા મુંબઈમાં હતા, સાંતાક્રુઝ હતા અને એ વખતે એક પ્લાઝા બિલ્ડિંગમાં જયંતિભાઈના ત્યાં એક જમવાનું હતું, જે આપણે નવા શોપિંગ કોમ્પ્લેક્સ હોય ને એની ઉપરના માળમાં એમનું કંઈક ઘર ફ્લેટ હતું, ત્યાં બાપા જમવા માટે પધારે છે. હવે એ જયંતિભાઈના કોઈક સગા એ પેલા નીચે પેલા પ્લાઝાના એક બેઝમેન્ટમાં પગેથી નીચે ઉતરો ને, ત્યાં બેઝમેન્ટમાં એમની દુકાન હતી, એટલે જયંતિભાઈએ કહી રાખ્યું બાપાને કે બાપા મારા ત્યાં સંબંધી છે, એના ઘરે આ પગલાં કરવાના છે. બાપા કે ભલે, જમીન બાપા સીધા લિફ્ટમાં ત્યાં લિફ્ટ નીચે લઈ જાય છે. પણ આ જયંતિભાઈએ કંઈક વ્યવસ્થા કરી નહીં, પેલા ભાઈને હાજર પણ રાખ્યા નહીં. બાપા ત્યાં પહોંચે છે, દુકાનમાં કોઈ હાજર જ નહીં. બાપા ત્યાં રાહ જોવે છે, પૂછપરછ કરે છે, ક્યાં ગયા પેલા ભાઈ, કોઈ મળે નહીં. બાપા પછી ત્યાં છે કંઈક પુષ્પ છાંટવાના છે ત્યાં કરી અને બહાર ઉપર આવે છે. બાપા જ્યારે ગાડીમાં બેસવા જાય છે, પેલા ભાઈ દોડતા દોડતા આવે છે, બાપા હું થોડોક બીજા કામમાં અટવાઈ ગયો હતો, આવો ને ફરી. હજી એક પગ અંદર મૂક્યો છે, એક પગ બહાર છે, એક સેકન્ડનો વિલંબ કર્યા વગર તરત બહાર પધરામણી કરી પેલા હરિભક્તને સાચવી પછી પાછા બાપા આવે છે. કોઈ પણ કંટાળો નહીં, ઉત્સાહમાં જરાય ફેર નહીં. આપણે તો છે ને કદાચ આમ કરીએ પણ આમ એવા ચાલો આવી જાઓ, પૂજન કરો, શિવા સદેવ, ચાલો આયથી જય સદગુરુ, આપણે પણ સંતોષ ના થાય ને એને સંતોષ ના થાય, પણ સામેવાળા હરિભક્તોને જે સંતોષ થાય છે ને, સામેવાળા હરિભક્તોને આમ અંતર કબૂલે છે, એનો અર્થ એમ કે સાંઈ બાપાને પણ સામેથી એવો ભાવ એવો ને એવો છે. જો બાપામાં અંતરમાં પણ જરાય ભાવ ફેર હોય ને તો સામેવાળાને પણ ખબર પડી જ જાય, માણસ બધા બધી લાગણી પારખી શકે છે. આવા બધા પ્રસંગ આપણે સાંભળીએ ને ત્યારે આપણે પણ બળ મળે. અત્યારે આપણે જે સંતો વિચરણ કરી શકીએ છીએ, પણ જે પણ કંઈક તપવ્રત ઉપવાસ કરી શકીએ છીએ, આવું જાણીને આવા બાપાના પ્રસંગ આપણે જ્યારે જાણીએ ત્યારે આપણે થાય છે કે આપણે તો શું કરીએ છીએ. 2002 સાલમાં જ્યારે સંતોની શિબિર થઈ, એ વખતે બાપાના 3 ટાઈમના ભોજન દરમિયાન સંતો પોતાના સ્વાનુભાવના પ્રસંગ કહેતા હતા. એ વખતે તમે જો જે જૂના સંતો બધા હતા, અત્યારે પણ જે આદિવાસી વિસ્તારમાં બધા સંતો વિચરણ કરે છે, પેલા શ્રીરંગ સ્વામી, પછી પેલા વિવેકરત્ન સ્વામી, આ બાજુ મહાપુરુષ સ્વામી, દિવ્ય સ્વરૂપ સ્વામી, બધા પ્રસંગો જે કીધા, મહાપુરુષ સ્વામી જે પ્રસંગ કહે છે એ તો બોલી જ ના શક્યા. મહાપુરુષ સ્વામી સંત શિબિરમાં રડી પડ્યા, પ્રસંગ પૂરો જ ના કરી શક્યા. એટલું શરૂ કે સ્વામી તમારી આગળ જ્યારે અમે જોઈએ છે ત્યારે એવું લાગે છે અમે કશું કરતા જ નથી. આ જો આ સંતો જે વિચરણ કરે છે ને, આ દિવ્ય સ્વરૂપ સ્વામી, મહાપુરુષ સ્વામી, આમ આપણે કેમ ધન્યવાદ કરીએ. તમે અમે તો ખાલી વિડીયો જોઈ, દિવ્ય સ્વરૂપ સ્વામી કેવી રીતે આ કોટેશ્વર સ્વામી ત્યાં ગયા હતા અને જે આ બધું રેલ રાત માટે જે પેલું વિતરણ બધું કર્યું,
કેવા સંજોગોમાં, આવા વ્રતમાં, આવા ભયંકર આમ સંજોગોમાં એક આવા સાધુ તો કોઈ લાવું બહારથી, ગુરુની વાત નથી કરતા, આવા કાર્યનિષ્ઠ કર્મઠ પ્રામાણિક કોઈક સાધુ લાવો. આ લોકો આમ આ લોકો સંતો પોતાનો દેહ ખોટો કરીને આ બાપાને હરિભક્તો હજી કરવા માટે કરે છે, છતાં પણ એ લોકોને એવું જ લાગે છે, રાત દિવસ વિચરણ કરે છે, પોતાના દેહ સામે જોતા નથી. એ લોકોને એવું લાગે છે બાપા જ્યારે તમારી સામે જોવે છે ત્યારે અમને એવું થાય છે કે અમે કશું કર્યું જ નથી. બાપાએ કેટલું કર્યું હશે, અત્યારે જે પણ કહીએ અમે થોડું ઘણું કરી શકીએ છીએ, બાપા સામે છે એટલે. સ્વામી બાપાના પ્રસંગ તરત કંઈક થાય, હરિભક્ત ના પણ મન થાય, આમ કંટાળો સહેજ આવે, બાપાનો પ્રસંગ યાદ આવે કે બાપા હોત તો શું કરત, બાપા હોત તો શું કરત કે ચાલો હરિભક્ત નજીક કરી લે. અંદરથી નથી થતું તરત, પણ બાપાના પ્રસંગો એવા છે, બાપાના સામે જીવન એવું છે, આપણે અંદરથી બળા ધક્કો મારે સ્વામી કે ના હરિભક્તોને મેં આખી જિંદગી રાજી કર્યા, તમે રાજી તો કરો એમ બાપાનો એવું પોતે જીવન જળાય કંટાળોને. એટલી શ્રદ્ધા, શ્રદ્ધાની પરાકાષ્ઠા. સ્વામી બાપાને પૂછવામાં આવ્યું સારંગપુરમાં, સરમંગ સ્વામી પૂછ્યું કે સ્વામી તમને પત્ર લખતા કંટાળ આવે કે વાંચતા કંટાળ આવે? સ્વામી કે અમને કંટાળ ક્યારે આવતો જ નથી, લખતા પણ નહીં, વાંચતા પણ નહીં. સ્વામી બાપા માટે તો એવું છે કે આમ રોજ રોજના તમે પત્ર તમે જુઓ, રોજના 35-50 પત્રો સ્વામી બાપાને આવે છે. અને બાપાને એક આમ ચીવટ કે રોજને રોજનું કામ પૂરું કરી જ નાખો, ક્યારેક એવા પ્રસંગો આવી જાય, સભા આવી જાય, મુલાકાત આવી જાય, કામ નથી પડતું થતું, બાપાને આમ રંચ રહી જાય છે કાર્ય, આજના પત્રો રહી ગયા. કોઈક બહાર જવાનું હોય, કંઈક પરદેશ જવાનું હોય અને ખાવું પડે, બાપા જાગીને પોતાનો કાર્યક્રમ એડજસ્ટ કરીને પણ એ પત્રો પૂરા કરે, હરિભક્તોને જેમ બને મેલા એ પત્ર પહોંચી જાય, એમાં પણ જરાય વિલંબ નહીં, અત્યંત ધીરજ. અમુક તો પત્ર કેવા આવતો હોય છે, અમે જે સાંભળે છે 72-72 પાનાના પત્રો, 150 પાનાના પત્રો, પણ શ્રદ્ધાપૂર્વક એકે એક લીટી બાપા વાંચી અને એટલી શ્રદ્ધાથી પોતે જવાબ આપે. એકવાર ત્યાં એક પત્ર આવ્યો અને અક્ષર એવા બધા વિચિત્ર, જૂનાગઢના હરિભક્તનો પત્ર હતો, સ્વામી મુંબઈ હતા. બાપાએ 2 વાર પત્ર વાંચ્યો, ફરીને વાંચ્યો, ઊંધો છો તો કહીને વાંચ્યો, બાપાને કંઈ સમજાયું જ નહીં આ શું કહેવા માગે છે. બાપાએ પછી ડીસી સ્વામીને કે ડીસી જો આમાં તમને કે સમજાય તો મને કહો પછી આમાં પત્રમાં શું કહે છે. ડીસી સ્વામી નિષ્ફળ ગયા, પત્રમાં કંઈ ગતાગમાં જ ના પડે. બાપાએ ફરી લીધો, બાપા કે એકવાર જોઈ લો ફરી. બાપાએ ફરી વાર એક પત્ર જોયો, છતાં પણ કંઈ સમજાયું નહીં. બાપાએ પત્ર સામેથી લખે છે કે તમારો પત્ર મળ્યો, વાંચી જોયો પણ બહુ સમજાવતું નથી, માટે જે પૂછવું હોય તે ફરીથી પત્ર લખીને જણાવજો. આપણે તો ખાલી પેલું કવર જોઈને જ પહેલી વાર કચરા પેટી ભેગો, આ વાંચવા જેવો જ નથી, લખતા ના આવડતો સાંભળી લખતા હશે આવું. પણ સ્વામીશ્રીને જરાય એટલી બધી શ્રદ્ધા. એકનો પેલો પ્રસંગ છે, સેફાઈ બાપા હતા અમેરિકા, એ વખતે કોઈક ભાવિકે મલયાલમમાં બાપાને પત્ર લખ્યો, મલયાલમ ભાષામાં. હવે એ કોણ વાત સમજે, કોણ વાંચે, કોને આવડે? એક તો હા પેલા જલેબી જલેબી છે પેલા અક્ષર, હવે કોઈને કંઈ ખબર જ ના પડે કે આ અંધું છે કે છતું છે, ક્યાંથી વાંચવું. પણ બાપા કે આપને પત્ર લખ્યો છે તો હવે આપવું કોને? અને એ વખતે સીએફઆઈ જેવો સમયો, આખા બધા જ પ્રવૃત્તિના કેન્દ્ર બિંદુ એટલે સ્વામીશ્રી, એટલે કેટલી વ્યસ્તતા હશે, કેટલા બિઝી હશે સ્વામીજી. નાના મોટા જે પણ કંઈ પ્રશ્ન થાય બાપાને સીધું પૂછવાનું, કોઈ મહાનુભાવે બાપા સાથે મુલાકાત લેવાની, એવી વ્યસ્તતામાં પણ સ્વામીશ્રી એક અંગ્રેજી જાણનાર યુવકને સાથે આ પત્ર મોકલે છે ઇન્ડિયન એમ્બસીમાં. ઇન્ડિયન એમ્બસીમાં એ મલયાલમ ભાષામાંથી અંગ્રેજીનું ભાષાંતર થાય છે, હરિભક્તો પાસેથી પાછી એનો સાર ગ્રહણ કરી આ કહેવા માગે છે, એનો વળતો પત્ર અંગ્રેજીમાં બાપા ગુજરાતીમાં કહે છે, અંગ્રેજી કરાવી અને પછી એ પાછો મલયાલમ ભાષામાં એ મોકલે છે. આપણે તો હોય ને કે ભાષા તો હોવી જોઈએ કે નહીં બરાબર, આપણે ભાષા આવે તો આપણે શું કરીએ, આપણે હાથ ઊંચા કરી નાખીએ. ત્યાં તર્ક લગાવતા નથી સ્વામીજી, ભાવના આગળ, પ્રેમ આગળ કોઈ તર્ક કામ કરતો નથી. સાંઈ બાપાએ હંમેશા શ્રદ્ધા રાખી છે. કદાચ પૃથ્વીની ધીરજ ડગી જાય, ધરતીકામ થાય છે ને, કદાચ ધરતીની ધીરજ ખૂટી જાય, પણ સ્વામીજીની ધીરજ ક્યારેય ખૂટતી નથી. અત્યંત અખૂટ એવી શ્રદ્ધા. શ્રદ્ધા માટે એવું કહેવાય છે, શ્રદ્ધા સર્વેશમ માતા, શ્રદ્ધાની માતા છે ને પર્યાયરૂપ થઈ ગયા છે, એમ સ્વામીશ્રી અને શ્રદ્ધા પર્યાયરૂપ થઈ ગયા છે. એટલા માટે સ્વામીશ્રી સર્વેશા માતા, સ્વામીશ્રી એવા આવા સંજોગોમાં જરાય કંટાળ્યા વગર આવી રીતે વિચન કરી શક્યા છે. આપણો ખરેખર દિલ માને નહીં, આગળ વાત કરી હતી ને આ રહસ્યની વાત, આ આપણું આમ હાથ પાડી પડે કે આવું વિચન કરી નાખ્યું સ્વામીજી, આવું જીવન બતાવ્યું છે, પણ આપણું માથું હલતું રહી જાય કે આવું આવું. ગઈકાલ રાતે બધા પ્રસંગો વાંચતા હતા, હજી તો બહુ જ ઓછા પ્રસંગો છે, વેગ સાગર છે, આખું પુસ્તક છે આના ઉપર, તો પુસ્તક આમ આપણે ખાલી પ્રસંગો સાંભળીને આપણે ઊંઘ ઉડી જાય એવા છે. આ પ્રસંગ આપણે ખાલી સાંભળ્યા ને ઊંઘ ઉડી જાય. ગઈકાલ હું મૂંઝવણમાં પડી કે આ પ્રસંગો કેવી

સુધી પહોંચ્યા છે ને, અને એમના જે ગુણાતીત ગુણો એ તો અપાર ને અપાર, નેતી નેતી નેતી છે. એ તો કોઈ દિવસ કોઈના હાથમાં આવે એમ છે જ નહીં. આપણે તો ખાલી આ ગુણ ગાત જેટલું કંઈ આપણા હાથમાં આવ્યું છે, અને હાથમાં પણ ઘણું ઘણું તો આપણે આંગળી વચ્ચે જ શ્રવી જાય છે. આપણે જે પણ કંઈ ઝીલી શકીએ છીએ એ ઝીલતા ઝીલતા આપણે માનવાનું છે. સ્વયંપાક કરી શકે એમ આ છે ને, હજી આપણે કરી શકીએ. કોઈની સેવા કરવી હોય તો બહુ વાંધો નથી, જો મને સમયની અનુકૂળતા હોય, બધા સાધનો હોય અને મને બધી સુવિધાઓ હોય, અને ખાસ તો મારા મનમાં જ્યારે સેટ થયું હોય, મારે મન ધર્યું મારે કરવું હોય, મને રુચિ હોય, મને સામે કંઈ સ્વાર્થ મારો સરતો હોય, ત્યારે હું સેવા કરી શકું. જરાય ના નહીં, એ બહુ સારું છે. પણ જ્યારે સાધનો કોઈ નથી, ગાડી જો ને બાપાની એમ્બેસેડર 7-7 વાર પંચર પડતા હોય, 2 વાર પંચર પડે પછી પણ શું થાય, ટાયરનું શું કરું, થોડો એક જ સ્પેર હોય ને, કલ્પના કરો. આપણે ઘરે બેઠા બેઠા નીજડા ઉપવાસ કરો, પછી થોડોક ખ્યાલ આવશે કે સાંઈ બાપા નીજડા ઉપવાસમાં તાવમાં 102 પધરામણી કેવી રીતે કરી શક્યા. અથવા તમે 3 ટાઈમ જમીને 102 પધરામણી કરો, અથવા ફક્ત તાવમાં પધરામણી કરો, પછી ખબર પડે 3-3 વસ્તુ ભેગી. કોઈ સાધન નહીં, કોઈ ઘર નહીં, દીવો તો દાંતન દાંતન ત્યાં દીવો નહીં, કોઈ વ્યવસ્થા જ નહીં ને. ખાલી તમે જ્યારે સમયમાં આવો ને, પાસ વગર આવજો બસ એકવાર. સમયમાં ખાલી પાસ વગર આવજો ને, જો કેવી પરિસ્થિતિ થાય છે. નથી આવી શકતા આપણે, આપણે પહેલાં જ આપણું પોતાનું સ્વીકારીએ છીએ, પોતાનું આપણે જોઈએ છીએ. મારી જમવાની વ્યવસ્થા શું, હું ભલે મોડો આવું, સભામાં તમારે આગળ જ બેસવું પડે, મારે બાપાની મુલાકાત, અંગત મુલાકાત, બેડરૂમમાં જઈને મારે માથે હાથ મૂકવો જ પડે. આવી આપણી બધી માગણી હોય છે સ્વામીશ્રીએ. કોઈ સાધન, કોઈ સામગ્રી, કોઈ સમય, કોઈ સ્તર, પોતાનું સ્વાસ્થ્ય સુધા નહીં, સામે કોઈ સ્વાર્થ નહીં. સામેથી અપમાન મળે છે, સામેને અપજશ મળે છે, હરિભક્તો આવે તો આગ્રહ રાખતા હોય છે, દબાણ કરે, સ્વામી કહે ના, આ એમનો પ્રેમ છે. પ્રેમ વગર આ શક્ય નથી. કોઈ દિવસ સ્વામી બાપા માટે આવું શક્ય બને જ નહીં. એમનો ભક્તિભાવ છે. સ્વામી બાપાને પૂછવામાં આવ્યું સારંગપુરમાં, સ્વામી તમે કંટાળો નથી આવતા? સ્વામી કહે છે કે ઠાકોરજીની સેવા મળી છે, કંટાળો ક્યાંથી, ભગવાનની આ દવા દયા છે કે આ સેવા મળી છે. ત્યાં આચાર્ય સ્વામી પોતાનો પ્રસંગ કહે છે, બાપા પત્ર લેખન કરતા હતા, એક પછી એક કંઈક કાગળ આવતા હતા, બાપાને ઉત્તર આપતા જતા હતા. એ થપ્પી માંડ પૂરી થવા આવી, સંતો તરીકે હાથ થઈ કે હું 2-3 પત્ર બાકી છે, પૂરી થશે થપ્પી. એ જ વખતે સેવક સંત આવી, મોટો થપ્પો ત્યાં મૂકી ગયા. આચાર્ય સ્વામી કહે કે મને આમ ધ્રાસકો પડ્યો કે હમણાં પૂરી થાતે થાત થપ્પી, બાપા આરામ કંઈક કરત, આ મને મને પ્રાર્થના કરે બાબા પૂરી કરીને આરામ કરે, પૂરી કરીને આરામ કરે. અને ત્યાં થપ્પો બીજો આવ્યો, આચાર્ય સ્વામી રેવાયું નહીં. આચાર્ય સ્વામી તરત હાથ મૂકી દીધો બાપાને કે બસ થયું સ્વામી બસ, હવે મારાથી જોવાતું નથી, હું તો પત્ર લખતો જ નથી. એ કહે છે બાપા પત્ર લખે છે, મારાથી જોવાતું નથી. બાપાને કહે કે બાપા થોડોક આરામ કરો. બાપા જે હસતા હસતા કહે છે કે આચાર્ય આ તો ભગવાનની સેવા છે, સેવાનો અનાદર ના થાય, આપણે પ્રસાદનો અનાદર ના થાય. બાપા આ પત્રોને પણ અનાદર પ્રસાદ માને છે, આ ભગવાનની સેવા છે, હરિભક્તની સેવા ક્યાંથી, એટલે બાપા ત્યાં એનો પણ અનાદર એ ભક્તિ માને છે. મહાન સ્વામી એમના પુસ્તકમાં એક પ્રસંગ ટાંકે છે પોતાનો અનુભવ. સાથે બાપા વિચરણમાં હતા, બામણગામમાં સ્વામીશ્રી વિચરણ કરતા હતા. વૈશાખનો સખત તાપ, 3 વાગે બાપા પધરામણી કરાવવા નીકળે છે. વૈશાખનો બપોરનો તાપ, 3 વાગે બાપા નીકળે છે. મહાન સ્વામી સાથે છે, અને ગામમાં જે ઉબડછાબડ બધા બધા રસ્તા, ઊંડાણ ક્યાંક નીચાણ, અને એવા સાવ પેલા ઢોળવાળા બધા જે રસ્તા, એમાં એક ઘરથી બીજા ઘર, બીજા ઘરથી ત્રીજા ઘર, એમ ઊંચું નીચે ઊંચું નીચું આખું જે ગામ હતું, ત્યાં સ્વામી બાપા એક પછી એક પધરામણી કરતા જાય છે. અને એક પછી એક જ્યારે ઊંચે ઊંચો ચડવું, નીચે ઉતરવું, પગનામાંથી મહાન સ્વામી કહે છે કે કસ નીકળી જાય. પ્રમુખ સ્વામી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ તો થાકી ગયેલા એ મને દેખાતું હતું, છતાં પણ સેવકને ટેકવે ચડી ચડીને સ્વામી બાપા ત્યાં જતા હતા. હાફ ચડી ગયો હતો, પગની પિંડમાં પણ કરતર વર્તું હતું એવું મને અનુભવાતું હતું. એ વખતે મહાન સ્વામી પોતાનો અંતનો અનુભવ એ ટપકાવે છે. એ વખતે મને દયા આવી, મને થયું આટલો બધો ભીડો શા માટે, કંઈ જરૂર નથી. મહાન સ્વામી સ્વગત આવું વિચારતા હોય છે, આટલો બધો ભીડો શા માટે, શું જરૂર છે. એ વખતે બાપાએ મહાન સ્વામી સામે જોયું અને હસ્યા. મહાન સ્વામી મનમાં ને મનમાં બોલે છે, આ કંઈ હસવાની બાબત છે, મનમાં જ બોલે છે. બાપા અને મહાન સ્વામીનો એક માનસિક વાર્તાલાપ ચાલે છે. બાપા હસ્યા, મહાન સ્વામી મનમાં કહે છે આ કંઈ હસવાની વાત છે, દેના ચૂરે ચૂરા થઈ રહ્યા છે ને આપ હસી રહ્યા છો. બાપા પછી એક જ વાક્ય બોલે છે કે અહીં યોગી બાપા બહુ પધરામણી કરી છે, અહીં યોગી બાપાએ બહુ પધરામણી કરી છે. મહાન સ્વામી કહે છે આને શું કેવું હવે મારે,
તમે શું બોલી શકો પોતે ગુરુ ભક્તિ માને છે?

0: પોતાની ઈષ્ટદેવની ભક્તિ માને છે. એક એક હરિભક્તને પોતાના ગુરુ સમાન માને છે. દરેકમાં યોગ્ય પણ દર્શન કરે, સાસેમાં દર્શન કરે છે, મહારાજના દર્શન કરે છે. એટલા માટે કરી શકે છે, એમની આ ગુરુ ભક્તિ છે, એમની આ એક આપણા પ્રતિની ભક્તિ છે, એમનો આ પ્રેમ છે. આપણે તો બીજું કંઈ કરવું રહ્યું જ નથી. એમની આજે ભાવના, સ્વામી બાપાએ જે પ્રતિજ્ઞા કરી હતી આજથી જે 53 વર્ષ પહેલાં, બાપાએ જે પ્રતિજ્ઞા કરી હતી સભા સંબંધીને, શાસ્ત્રીજી મહારાજ જ્યારે પ્રમુખ વાણી એમની વાણી કરે છે પ્રમુખ પદે, એ વખતે બાપા જે પ્રતિજ્ઞા કરી હતી કે મારું કર્તવ્ય બરાબર બજાવી સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી આપનું કૃતકૃત્ય બનીશ, એ સ્વામીશ્રીએ શબ્દશઃ નહીં અક્ષરશઃ એનું પાલન કર્યું છે. એના કરતાં પણ ઘણા સ્વામીશ્રી આગળ વટી ગયા છે. આ બાપાની એક જીવન ભાવના નહીં, જીવન શૈલી છે. અક્ષર જીવન સ્વામી બહુ સુંદર એમને કાવ્યતિક શૈલીમાં લખ્યું છે કે સ્વામીનું જીવન કેવું છે. સ્વામી તમે કીધા રે પરમારથના કામ કાયા વાટીને, સ્વામી તમે કીધા રે પરમારથના કામ કાયા વાટીને, કાયા વાટીને, સ્વામી તમે જીવ્યા રે પળ પળ પરને કાજ, એક એક પળ સ્વામી તમે જીવ્યા રે પળ પળ પરને કાજ, દુખડા કાપીને, દુખડા કાપીને. સ્વામીશ્રીની આ એક અવિરત હેતલ ગંગા છે. એ હેતલ ગંગા કેવી છે કે ઘરો ઘર પાવન કરતી, ઘર ઘર નહીં, બાપાજી વિચરણ કરે છે શહેરે શહેરમાં અથવા તો ગામડે ગામડે, ઝૂંપડે ઝૂંપડે, એવું નહીં, હૈયા સુધી બાપા પહોંચે છે ત્યારે એમની ભક્તિ પોતે એનો સંતોષ માને છે. ઘરો ઘર પાવન કરતી પર ઉપકાર સરતી, જન જન જન જનના હૈયામાં વહેતી ત્યાં નિરંતર રહેતી, પ્રમુખ સ્વામીની હેતલ ગંગા હોંશે હોંશે માણીએ. આજે સ્વામી બાપાની આજે હેતલ ગંગાનો આપણે થોડાક અંશ આપણે માણી શક્યા. આમાં તો આપણે વાત કરીએ નેતિ નેતિ અપરંપાર એમના જે ભીડો છે, આપણે તો બાપાને હવે ખાલી પ્રાર્થના કરવાની રહી. આપણે રોજ પ્રાર્થના કરતા હોય છે ને આપણા માટે, એક પ્રાર્થના અવશ્ય કરવા જેવી છે બાપાને, આપણે રોજ પ્રાર્થના કરવા જેવી છે. મારાને પ્રાર્થના કરવી, સ્વામી હવે બહુ થયું, આપ હવે થોડોક આરામ કરો, 84 વર્ષની ઉંમર થઈ છે. સંતો મારે વાત કરતા બાપા પરદેશમાં હતા, ત્યાં પણ દેશ જેવું જ વાતાવરણ હતું. બધા સંતોએ ફોનમાં વાત કરી, અમને સંતોને એવું જ લાગે છે કે બાપા દેશમાં ના હોય એટલી બધી મુલાકાતો, બાપાની જે રૂમ હોય ચાલુ ને ચાલુ પ્રવાહ. બધા સંતો કે આપણે શિકાગોમાં છે કે આપણે અહીંયા કોઈ મોટા વડોદરા કે અમદાવાદ જે મોટા શહેરમાં, એવું લાગે એટલા બધા હરિભક્તો અને બધા ગુણ ભાવી બાપાનું આ કાર્ય જોવું હોય, બધાને થાય કે સ્વામી બાપા પાછા ક્યારે આવશે, મુલાકાત લઈ લે, આશીર્વાદ લઈ લે, આ પૂછી લે, પેલું પૂછી લે, અને ચાલુ ને ચાલુ પ્રવાહ. એવા સંજોગોમાં સ્વામીશ્રી બીમાર હતા, છતાં પણ આપણે લાગે કે આટલી ઉંમરે પણ સ્વામી બાપા થાકતા જ નથી. આપણે રોજ એટલી જ પ્રાર્થના કરીને મહારાજને કે સાંઈ બાપાનું સ્વાસ્થ્ય સારું રાખજો હવે, અને થોડુંક આરામ કરે. હવે 84 વર્ષની ઉંમર થઈ છે, આટલું બધું કામ સ્વામી બાપા કર્યું છે, આપણને એમ એવું થયા કરે કે આમ ખાલી આ દિલ્હી એક્સિડન્ટ પૂરું થઈએ ને, બસ બાપાને આમ આરામ જ આપી દે, બીજું કંઈ બાપાને કરવાનું જ નહીં, બાપા એક જગ્યાએ બેસી રહે, આપણે બસ એમનો લાભ લયા કરે, એમને સ્મૃતિઓ કર્યા કરે, અને બાપાના આશીર્વાદ આમ લાઈવ ટેલિવિઝન દ્વારા ટેલિકાસ્ટ થઈ જાય, બસ બીજું કંઈ આપણે જોઈતું નથી. સાંઈ બાપા આટલું જે કામ કર્યું છે હવે તો કંઈક એનો આમ આનંદ લે કે નહીં. માણસ તમે ઘર બાંધો અને પછી તમે જે પહેલી રાત ત્યાં સુવો છો તમે, યુ એન્જોય. સ્વામી બાપે આટલી મોટી સંસ્થા ઊભી કરી છે, આપણે ના થાય, આપણી ગુરુ ભક્તિ છે ને સ્વામી, તમે એન્જોય કરો સંસ્થા, હવે થોડીક માણો. હવે આમ જ્યારે દિલ્હી અક્ષરધામ ઉદઘાટન થશે અને બાપા જે આમ પેલા આજે ઉદઘાટન સમારોહમાં જ્યાં મોટા સિંહાસન ઊંચા સિંહાસનમાં બેઠા હશે, કેવા રાજાધિરાજ લાગતા હશે, અને બાપાના અંદરમાં કેવો સંતોષ હશે કે યોગી બાપાનો સંકલ્પ પૂરો થયો, મારું નામ ગાતું થઈ ગયું, તો એન્જોય કરો. આમ આખા દેશમાં આખા વિશ્વમાં જ્યારે આમ બાપાને પ્રશંસા બધા ગવાતા હશે, અને એ વખતે આમ બાપા આમ માણી શકે આપણે એવું જ છે ને. તો બાપાને આપણે એ જ પ્રાર્થના કરીને રોજ કે બસ આપનું સ્વાસ્થ્ય સારું રાખજો, આપ તમારે જીવન પ્રાણ છો, સત્સંગના પણ આધાર છો, આપનું જીવન હશે તો સત્સંગવાળા માટે એ પ્રફુલ્લિત લાગશે. મહારાજ સ્વામીને જ આપણે પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે આ સત્સંગમાં ને મંદિરમાં અનેક પ્રકારના મનુષ્ય છે, તેમાં કેટલાક તો માઈ રહ્યા થકા શત્રુ છે. જો માઈ રહ્યા થકા શત્રુ છે. હવે નવો માણસ આવે જે કોઈ ઓળખે નહીં, બહારના રૂપ રંગથી તો મોહાઈ જાય, પણ પછી સમાગમ કરે અને કે વિવેક બુદ્ધિ હોય તો, વિવેક બુદ્ધિ ના હોય તોય કામ ના આવે, વિવેક બુદ્ધિ હોય તો ઓળખી શકે. તેમાં કેટલાક તો મારી રહ્યા થકા શત્રુ છે. મંદિરનું બગડતું હોય તો બગડવા દે, સુધરતું હોય તો બગાડે. આ શત્રુની વાત આવી છે. મંદિરનું બગડતું હોય તો બગડવા દે અને સુધરતું હોય તો બગાડે, સુધરતું તો બગાડે. બીજાને તેમ કરવા પ્રેરે અને બીજાને અરે માર્ગે ચડાવી દે કે આ કરવા જેવું છે, આ બગાડવા જેવું છે, આ બધા ખાઈ ખાઈને પઠ્ઠા જેવા થયા છે. એને દરેકનો અવગુણ આવે એટલે, દરેકનો અવગુણ આવે એટલે મંદિરનું તો બગાડે જ. આ સત્સંગમાં અને મંદિરમાં અનેક પ્રકારના મનુષ્ય, તેમાં કેટલાક તો માઈ રહ્યા થકા શત્રુ છે ને કેટલાક પિતરાઈને દાળિયા જેવા છે. પિતરાઈ જેવા મંદિરનું વાપરે, ભાગ પડાવે, હક જમાવે, દાવો માંડે, બધું પોતાના બાજુ ખેંચે, પોતે હક જમાવે, દાવો કરે, ભાગ પડાવે, દાવો માંડે, એટલે આ બધું જે સ્વામી કહું કે એ કેટલાક પિતરાઈને દાળિયા જેવા છે. મંદિરની ક્રિયા કરે પણ બાંધેલી મુદતે સમય પૂરો થાય કે અધૂરું છોડી જતા રહે. સ્વામી કે અમારે મજૂર નથી જોતા, અમારે કાર્યકર જોઈએ છે. સ્વામી કે કાર્યકર હોય તો બધું કામ પૂરું થાય તો જ છોડે, અને ઓલા મજૂર જેવા હોય એ કામ પતે એટલે કામ અધૂરું રહે તો જોવાની ટાઈમ સાચે કે મારે 12 વાગ્યા છે, બસ પતી ગયું. નિષ્કાન સ્વામીના વખતમાં એવું હતું. નિષ્કાન સ્વામી ઓલું મોટો પથ્થરો ચડાવતા હતા અને એક જ સેકન્ડની વાર ફરી ટાઈમ પૂરો થઈ ગયો અને ગબડતું મૂકીને કેટલા બીજું નુકસાન થયું, બીજા કેટલાક પથરા તોડી નાખે જે એ દાળિયા જેવા સાથી જેવા છે. સાથી મંદિરમાં લાંબી મુદતની સેવા મળે પણ પોતાનું શરીર પહેલું સાચે એ જો આપણે વિચારવા જેવું છે. આપણે મારા સ્વામી કે દાળિયા સાથી જેવા છે, સાથી જેવા છો કે નહીં એ આપણે પોતે વિચારવા જેવું છે. મંદિરમાં લાંબી મુદત સેવા મળે પણ પોતાનું શરીર પહેલું સાચે. અને દાળિયા જેવા અને મહેમાન જેવા છે મંદિરનું સુધરે કે બગડે કશો હરખ શોક ના થાય કે ના એમાં માથું મારે, મોજ મારે, કાંઈ લેવા દેવાની. એવા પહેલાં સારા હોય પણ બધી કંઈક એને પ્રસંગ પડે તો બગડી, અને આવી રીતે મહેમાન જેવા કે દાળિયા જેવા કે એ બધું પલટાઈએ. પહેલાં સારા હોય પણ, અને ખાણા તો પહેલેથી જેવા હોય, દાળિયા જેવા કે મજૂર જેવા કે મહેમાન જેવા. અને સગા જેવા છે, સગા ઉજાગરું વેઠીને પણ મંદિરના મંદિરના માલિકને મદદ કરે જેવા સ્વામીના ધરખમ આ ગુણ જોવા મળે. બધું પોતે કષ્ટ વેઠે, પોતે ઉજાગરો કરે, બધું કરે, પણ સામાન્ય સુખી કરે એ એમના વાતમાં છે. સ્વામીએ કહ્યું ને બીજાના ભલામાં આપણું ભલું, ખાલી બોલ્યા નથી અને વર્તનમાં 100થી અધિક વાર આ ગુણ જોવા મળે છે સ્વામીએ. બીજા આ ગુણ પ્રત્યક્ષ જોવા મળે છે, નજરે અનુભવે છે, ખાલી વાતોમાં નથી. વાતો તો ઘણા કરી જાય પણ પછી લેવા દેવાની. મંદિર ભગત તો દેખી કચવાય અને છઠ્ઠા સગા જેવા છે. સગા જેવા હોય તો કે મંદિરનું બગડતું દેખી કચવાય, બીજાને ઠપકો આપે પણ પોતે સુધરવાનો વિચાર ન કરે કે પ્રવૃત્ત ન થાય, પણ પોતાની બાજુ પોતાનું સુધારોની વાત સમજે નહીં, બીજું બધું બીજાને ઠપકો દે કરે સારું છે પણ પોતાનું કામ ના થાય, પોતાનું મોક્ષ ના થાય. ને સાતમો દીકરા જેવા છે, ઉજાગરું વેઠીને પણ મંદિરના માલિકની મદદ કરે. ખરેખર દીકરા પ્રમુખ સ્વામી છે જોવા જઈએ તો. બીજા બધા કહેવાતા દીકરા જેવા કહેવાતા, પણ દીકરા જેવા તો સ્વામી બાપા જ એક જ છે. ઉજાગર વેઠી મંદિરના માલિકને મદદ કરે. અને આઠમાં કેટલાક તો ધણી જેવા છે, પ્રાણને ભોગે મંદિરની સત્સંગ સાચે, પ્રાણને ભોગે એ સ્વામીમાં લાગવું પડે. પ્રાણને ભોગે મંદિરની સત્સંગ સાચે, બીજા કેટલાય મોટેરા સંતો છે એ બધામાં આવા ગુણ દેખાય છે. સદગુરુ સંતોમાં આ બધું ગુણ દેખાય છે. પ્રાણને ભોગે મંદિરને સત્સંગ, પ્રાણને ભોગે મંદિરને સત્સંગ સાચે. એ નાના બધા હોય પણ આવા ગુણ હોય, પ્રાણને ભોગે સત્સંગને સાચે. એટલે આ ભેગા રહે ખબર પડે. અને આપણે આ બધા દાડિયા જેવા, પિતરાઈ જેવા, મહેમાન જેવા, સગા જેવા એ આપણને ખબર હોવી જોઈએ તો ખબર પડે, અને તો બધું એક સરખે માપે માપ કરી નાખે. આ સત્સંગમાં મંદિરમાં અનેક પ્રકારના મનુષ્ય, તેમાં કેટલાક તો માઈ રહ્યા થકા શત્રુ છે, ને કેટલાક પિતરાઈને દાડિયા જેવા છે, ને સાથી જેવા છે, મહેમાન જેવા છે, સગા જેવા છે, દીકરા જેવા છે, ને કેટલાક તો ધણી જેવા છે. એટલા ભેદ છે મંદિરમાં જ છે, પણ આટલા બધા ભેદ પડે છે. ઉપરના કપડાથી આપણને બધું છેતરાવું નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ, સૌ કોઈ કોઈક આધાર વડે સુખી રહે છે, પણ ભગવાનને આત્મા એ બે વતે સુખી થાવ, બાકી અનેક પ્રકારના આધાર મૂકી દેવા. જો આપણે ગ્રહસ્થ અને પૈસા હોય તો એનો આધાર લે કે મારી પૈસા છે પૈસા નથી, આવી વિચાર કરે કે હું તો ગરીબ છું અને પૈસાદાર છું, એ આનો આધાર લે, પૈસાનો આધાર લે, પણ એ બધા આધાર મૂકી દેવા. અને ખરેખર આધાર આત્મા એ ભગવાનને આત્મા, એટલે જે ભગવાન સંત આપણે આત્મા વિચારી કે આત્મા છું તો સંત એ કોટીમાં આવી જાય. અને એ બે આધાર સુખી થવા, બાકી અનેક પ્રકારના આધાર મૂકી દેવા, બાકી અનેક પ્રકારના આધાર બધા આધાર મૂકી દેવા, બાકી ભગવાનને પોતાના આત્માનો આધાર લેવું, એ બે વખતે સુખી થવું. એ બધા આધાર એ સહાય કરે તો એનો લાભ થાય, એને લાભ થાય. આપણને તો ભગવાન આત્મા એ બેનો આધાર, બીજા આધાર કોઈ હવે આ રીતે સેવા ભક્તિ કરે તો કોઈને હાળાબારી ના રહે, કોઈને પોતે જેટલું કરી છૂટે એટલે કરી નાખે, પણ મનમાં સંકોચ શોખ કે આ નથી કરતો, આમ ન કરે, બધા ખાઈ ખાઈને પડ્યા રહે છે, એનો વિચારો ના આવે. કોઈ આપણે પોતા ભગવાનને આત્માનો આધાર રહે એટલે કોઈ આડાવડી વિચાર આવે જ નહીં, થાય નહીં. એક પોતે સ્થિર રહે, સુખી રહે, અને પોતામાં પોતાના સુખે સુખી રહે, એ ભગવાનને આત્માનો આધાર રહે, તો આ બે વાત બને. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ભગવાનને તો આ લોક કાંઈ ગણતીમાં જ નથી, કાંથી ગણતી, અનંત કોટી બ્રહ્માંડ બધું. અને મહારાજ સ્વામી દરેક બ્રહ્માંડમાં જાય છે, બીજા મુક્તો જાય કે ના જાય, બીજા મુક્તોને લઈ જાય ભગવાન, સત્સંગ કરાવે, બીજાને છાપ પડે, અને આ રીતે સત્સંગ કરવો એ રીતે લઈ જાય. પણ મહારાજ સ્વામી તો અનેક બ્રહ્માંડ, કોઈ બ્રહ્માંડ બાકી નહીં, ત્યાં પહોંચી જાય, અને એને એમના વડે જ બધું બ્રહ્માંડ ચાલે છે. અને બ્રહ્માંડમાં આયા સાર્થક ગણાય ભગવાન મહારાજ સ્વામી, જ્યાં બ્રહ્માંડમાં જાય એ સાર્થક જાય, એ બ્રહ્માંડનો ભાગ ગુણી કહેવાય. કે અને મહારાજ સ્વામી તો કોમન છે બધે અનંત કોટી બ્રહ્માંડમાં. અને મહારાજે પોતે વાત કરી કે અનંત કલ વીત્યા, તેમાં જો સત્સંગ મળ્યો હોત તો જન્મ મરણ રહ્યું ના હોત. એટલે ટૂંકમાં ભગવાન અનંત જન્મ અનંત કલ્પના સાક્ષી છે, નહીં તો આ વાત નીકળે જ નહીં, વાત ક્યાંથી આવે. પણ મારા સાક્ષી છે, અનંત કલ્પ વીત્યા એ બધાના સાક્ષી છે, તો જ વાત કરી શકે કે અનંત જન્મ થયા. અને સત્સંગ ના મળ્યો તો જન્મ દુઃખ મટે નહીં, તે એ બહુ મોટી વાત છે. એવા ભગવાન આપણને મળ્યા છે, જેવા તેવાની આ ભગવાન. ભગવાનને તો આ લોકમાં કાંઈ ગણતીમાં જ નથી, એ તો સર્વે ધૂળનું છે, તેમાં કોઈક પદાર્થ આવ્યું કે ગયું, કે કોઈક વાત સુધરી કે બગડી, કે કોઈક કામ થયું કે ના થયું, એની કાંઈ પણ ગણતીમાં નથી. હવે જો આ બધું કરે છે, સાચવે છે, એક એક ત્રણ જો ગુણાતીતાનંદ સ્વામી બળદિયાને બધા એની આપ્યા, પછી રાડા પડદિયા ખાઈ નહીં, રાડા પડ્યા ભેગું કરી લીધું. અને અનંતકોટી બ્રહ્માંડ સુખમાં માલ માને નહીં, એટલે આ લોકમાં છેતરાવું નહીં કે આ મોટા પુરુષ શું કરે છે, એમના મનમાં તો શું હોય, પણ આપણને શીખવાડે છે. જો આપણે બગાડ કરે તો સત્સંગનું જ બગડે, સત્સંગનું, એટલે એ પણ ધ્યાન રાખે, અને પોતાની મોટી વાત મોટી ગણતી કોઈ બ્રહ્માંડો નજર બનાવે એ પણ સાથે, બે સાથે રહે, એક તો બીજાને શીખ આપવા માટે કે આ બધું બગાડો નહીં, સત્સંગનું બગાડો નહીં. જો શાસ્ત્રી માં પણ ઓલા ભાજી તોડી તેમાં ઓલા દાંડિયા રહી ગયા. દાંડા કૂણા હોય પણ એ કાઢીને કાંઈ ભાઈ એ વીણીને એક જણનું શાક નીકળે. શાસ્ત્રીમાં એવી ગણતી એટલે કરકસરી જીવન જોવું. અને પછી એ એટલું માની નહીં લેવાનું કે આ કરકસરિયા છે, પણ બીજા અનગુટી બ્રહ્માંડ ને નજરમાં ના આવે એ પણ વાત એટલી સાચી છે. એ તો આપણને માલ મનાય છે, પણ જે ડાયો હોય તેને ધૂળમાં માલ મનાતો નથી. તેમ ભગવાનની દ્રષ્ટિએ તો આ લોક ભોગ સર્વે ધૂળ જ છે, ને મોટા સંતની પણ એવી જ સમજણ છે. એટલે આ ભગવાન સંતની મોટા એકાંતિક ભક્તો હોય એને પણ આ વાતમાં માલ મનાય નહીં. ખરે કઈ કઈ ભક્ત એ પણ ભગવાન એકાંતિક ભક્ત હોય એટલે એને એને પણ મારે ગણ કરી બ્રહ્માંડનું સુખ એને વિષ્ઠા જેવું લાગે. વિષ્ઠા તેની વિષ્ઠા તેની વિષ્ઠા એકાંતિક ના મતે ભગવાન સંત ક્યાંય વાત કરી. એટલે ટૂંકમાં ભેગા રહે તો ખબર પડે થોડુંક, તો એ જાજુ જો આપણને પોતાને જ્ઞાન હોય તો જ ખબર પડે, નહીં તો ખબર ના પડે. એટલે એવી રીતે સ્વામી વાત કરી. સદાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સરદારમાં શ્રીની વાત કરતા કહ્યું, રાજકોટ પાસે આવ્યું, રાજકોટથી 22 માઇલ દૂર છે. સરદારમાં શ્રીની વાત કરતા કહ્યું અને ત્યાં મહારાજે તળાવ પાસે બધા માછલાને સમાધિ કરાવી, એક એક માછલું સમાધિ કરાવી. પછી 5 કલાક પછી ઐશ્વર્ય મૂકી દીધું. સરદારમાં શ્રીએ વાત કરતા કહ્યું, બીજાનો મહિમા સમજી સેવા કરે, પોતાનો મહિમા નહીં, બીજાનો મહિમા સમજી. આપણે બધા પોતાનો મહિમા ઉપરતાન હોય છે, એમ કેમ પ્રકારે પોતા ઉપર પોતાનો મહિમા સમજાય એ રીતે વાત કરતા. પણ શ્રીજી મહારાજે કહ્યું, સ્પષ્ટ વાત કરી છે, બીજાનો મહિમા સમજી સેવા કરે. આ તો બરાબર છે, બીજાનો મહિમા સમજી એ નથી થતું. મહિમા સમજે પણ સેવા ના કરે. મહિમા બધા એ ગયા, પણ સેવા બીજાનો મહિમા સમજી સેવા કરે. અને મોટા મોટી વાત, ને પોતાના દોષ જુએ તે દાસ, પોતાના દોષ દેખાતા જ નથી ગમે એમ કરે. પોતાનો દોષ દેખાય તો બીજાના 10 અવગુણ દેખાય, પણ પોતે ગોર ગોર કરીને પોતા ઉપર લે. પોતે નિર્દોષ છે એમ જ બધા માને છે, બધા. અને આને કહ્યું, આને કહ્યું, આને કહ્યું, પણ પોતાના દોષ જુએ એ બહુ મોટી કલમ છે, બહુ મોટી કલમ. કામ ભ્રમરૂપ થઈ ગયો, પોતાના દોષ જુએ ભ્રમરૂપ થઈ ગયો, પણ દેખાતા જ નથી. આપણે અમે શિબિર ચાલતી હતી પહેલાં, તો એક ભાઈને પાછળ તિલક ચડલો. પાછળ તિલક ચડલો કેમ કરીએ કે કર્યું, પાછળ વાળો હતો એને તાજા તિલક ચલા. એવું છે, એટલે પોતાને ખબર ન પડી કે તિલક ચલો છે. બીજાએ કહ્યું તાર કે એટલે પોતાના દોષ જીવે એ તો ધન્ય થઈ ગયું. મહારાજે કહ્યું પોતાના દોષ જીવે તે ભગવાનની કૃપા હોય, સંતની કૃપા હોય ત્યારે પોતાના દોષ દેખાય, નથી દેખાતો નથી દેખાતો. અને આટલું થઈ જાય ને કામ થઈ જાય, પોતાના દોષ જોવા લાગે, અંતરદૃષ્ટિ થાય, પોતે ક્યાં ભૂલ કરે છે, ક્યાં છે, બીજાના જોજો કરે છે બીજાને, અને આમ કર્યું આમ કર્યું આમ કર્યું આમ કર્યું, પોતાના દોષ દેખાય. શ્રીજી મહારાજે વાત કરી કે બીજાના દોષ પોતાના દોષ દેખાય એ મારા બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતાના દોષ જોઈએ તે દાસ. અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી, આ દાસ પોતાના દોષ દેખાય એ દાસ ખરેખર દાસ. બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતાનો દોષ જોઈએ તે દાસ. પછી આગળ કહે દાસનો દાસ થાય તે જ સિદ્ધ છે. સિદ્ધિ આ આકાશ પોવડે ને બધા તાઇફા કરે એ એ સિદ્ધ નહીં. એ સિદ્ધ એ સિદ્ધાય તો ગમે જતી રહે, કંઈ પોતામાં અવગુણ ભરાય તો એ દાસ એ સિદ્ધ પ્રાપ્ત થાય તો જતી રહે. પણ આ દાસમાં તો નીચે નીચે નીચે જયા કરે, એટલે મોટો મોટો મોટો પામે જ કરે આ દાસ. બીજાનો મહિમા સમજી સેવા કરે ને પોતાના દોષ જુએ તે દાસ. દાસનો દાસ થાય તે જ સિદ્ધ છે. જો આપણે આ સિદ્ધાઈ મેળવવાની છે, બીજી સિદ્ધાઈ મહાદુઃખ છે, દેખાય નહીં પણ કોમ્પ્લિકેશન ઘણા બધા થાય, પણ આ દાસ પણ વધતું જ જાય. ધ્યાન ભજન યોગાભ્યાસ જપ તપ ત્યાગ વૈરાગ વગેરેનું ફળ એટલું જ કે જે પોતાને ભગવાનના ભક્તનો દાસનો દાસ બને. તમે જપ કરો, તપ કરો, તેજ કરો, બધું જ કરો, પણ એનું ફળ આમાં પરિણમે નહીં તો વ્યર્થ છે. તો જે એના મોટા મોટી વાત છે. ધ્યાન ભજન એ કરતા નથી આપણે, ધ્યાન ભજન યોગાભ્યાસ એ કરતા હોય, જપ તપ વૈરાગ વગેરેનું ફળ એટલું જ જે પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ, ભગવાનના ભક્તનો દાસનો દાસ ક્યાં પાંચમી પેઢી ઊભી આવે. ભક્તના દાસનો દાસ થઈને રહે તેને જ અમે શ્રેષ્ઠ માનીએ છીએ. આ સત્સંગ ને બીજો સત્સંગ નહીં, માન કામ ક્રોધ લોભ એમાં ફસાયેલો રહે, ખડાયેલો રહે, એમાં એ તો લાખ ઘઉંનું છેટવું પડે. આ બાજુ જવું અને આ મનુષ્ય દેહ મળ્યો છે, શ્રીજી મહારાજ હાજર છે, એમનો યોગ છે, અને આપણી જૂની રીત ચાલી રાખીએ, જૂની રીત અનંત જન્મથી બધું ધમાલ કરી છે, મન ધાર્યું કર્યું છે, એ બધું મૂકીને ભગવાનના દાસ થઈને ભગવાનને જે ઈચ્છા છે એ પ્રમાણે રહે એ કામ થઈ જાય. અને આપણે કરવું, આપણે સત્સંગ કેટલે દરજ્જે ઉપર આવી ગયા, સત્સંગી થયા. સત્સંગી મારે કે અનંત બ્રહ્માંડનો રાજા હોય, પણ એને સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે. અનંત બ્રહ્માંડનો રાજા એક બે સરપંચ અને એ માટેની અનંત બ્રહ્માંડનો રાજા કેટલી સાહેબી કહેવાય, પણ જો એને સત્સંગ ના હોય તો જે આપણે આ સત્સંગ મળ્યો છે બહુ મોટો લાભ છે. સત્સંગ મળ્યો તો એન્ટ્રી થઈને સત્સંગ, તમે સત્સંગી કહેવાય ખરેખર બહુ મોટું કામ થઈ ગયું. પછી બીજું તો આવે, પણ સત્સંગી કે મહારાજે પ્રથમનું 24મું વચનામાં કહ્યું, ન ઘટે એવો સ્વભાવ હોય, ન ઘટે. અને પછી પણ એનો અતિશય ગુણ લેવું, ન ઘટે એવો સ્વભાવ અને અતિશય ગુણ લેવું, તો આપણે શું કરીએ છીએ હજામત અમારે. એટલે આ સત્સંગમાં પોતાના દોષ જોઈને બધું આવી જાય, બધું પોતાના દોષ દેખાતા જ નથી. આટલું થાય ને ત્યાં સત્સંગ કરો કહેવાય. બીજા બધાના આખા બ્રહ્માંડનો દોષ જુએ, પોતાના દોષ નથી કરે. પોતાને એક દોષ દેખાય ને એકાંતિક ભાવને પામે એવું છે. સહજાનંદ સ્વામી મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીજે, આ જીવને પાંચવાના અવશ્ય જોઈએ, પણ તે વિના ના ચાલે, ને બાકી તો સર્વ વિના ચાલે. તેની વિક્તિ જે અન્ન જળ વસ્ત્ર નિંદ્રા અને સ્વાદ, અને સ્વાદ મધ્યે મીઠું, ને તે વિના બીજું તો સર્વે ફેલ છે. બરાબર છે. બરાબર જ હોય ને. સ્વામી કહ્યું કે અન્ન જળ વસ્ત્ર નિંદ્રા ને સ્વાદ, સ્વાદ બધે મીઠું, ને તે વિના બીજું તો સર્વે ફેલ છે. બીજું બધું ફેલ કહ્યું છે સ્વામી. એટલે આપણે જેટલું તાલમેલ કરી બધું ફેલ ગણાય. વસ્ત્ર ચોળા મોજા બધા જે એ બધું ફેલ ગણાય, અને આટલું જ જોઈએ આપણે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, જેમ ગાય વાછરું સારું પારસું મૂકે છે, તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતકરણનું અજ્ઞાન ટાળી નાખે, પણ તે વિના તો ટળે નહીં. એક તો સંત જોઈએ, સંત હોય તે અજ્ઞાન ટાળી નાખે, પણ તે વિના તો ટળે નહીં. બીજું, જેમ ગાય સારું ગાય વાછરું સારું પારસું મૂકે છે, દૂધ છોડે છે, એટલે એનું કહેવાનું સિદ્ધાંત સ્વામીનું શું છે કે જેમ ગાય વાછરું સારું પારસું મૂકે છે, તેમ જે શિષ્ય હોય, ખરેખર શિષ્ય હોય, તે ગુરુને મન સોંપે. ગુરુ આપણે દેખાય છે ગુરુ મન સોંપે, પણ ઘણી પોલ હોય છે, ઘણી બધી પોલ હોય છે. મન સોંપે બધું કોઈ ક્રિયા થાય નહીં ગુરુને આજ્ઞા વિના, પણ એ બધું બહુ કઠણ છે. આપણે સોંપ્યા જેવું કહેવાય, પણ ખરેખર સોંપ્યું નથી. નહીં તો અજ્ઞાન રહે જ નહીં, અજ્ઞાન ક્યાંનું ટળી ગયું હોય. જેમ ગાય વાછરું સારું પારસું મૂકે, તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતકનું અજ્ઞાન ટાળી નાખે. આપણે અંતકનું અજ્ઞાન છે એ જ બતાવે છે કે આપણે મન સોંપ્યું નથી, પણ તેના તો ટળે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મોટાઈ તો ઘણા પ્રકારની છે. મોટાઈ તો આખી દુનિયામાં જોઈએ તો ઘણી પ્રકારની મોટાઈ છે, જાત જાતની મોટાઈ પાર આવે એમ નથી. પણ સ્વામી શું કહે છે, મોટાઈ તો ઘણા પ્રકારની છે, તેમાં પ્રભુને ભજવા તે માર્ગ જુદો છે, જે આપણે માર્ગે ચાલ્યા છે એ. પણ એમાં બધું ઘણી પોલ હોય છે, દેખાય આપણે ભગવાન ભજીએ છીએ અને બધું, પણ નહીં તો બધું પરિણામ આવવું જોઈએ, તરત જ પરિણામ આવવું જોઈએ. આપણે રસગુલ્લા હોય, ગુલાબજાંબુ હોય, મોઢામાં મૂક્યું તરત જ પરિણામ આવે, તે પરિણામ આવવું જોઈએ. પણ નથી આવતું એ બધી કઈ પ્રકારનું છે ખબર પડતી નથી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મોટાઈ તો ઘણા પ્રકારની છે, તેમાં પ્રભુને ભજવા તે માર્ગ જુદો છે. ને એકથી લાખ રૂપિયા ખર્ચે તો પણ સવાગમ વિના અજ્ઞાન તો ટળે નહીં. એકથી લાખ રૂપિયા જાત જાતનું બધું કરે, પણ સમાગમ વિના તો અજ્ઞાન ટળે નહીં, એ ચોખ્ખી વાત છે. ને જે વાવરે તેનું તો ફળ થાય, એને ઐશ્વર્યને પામે. એટલે ઐશ્વર્ય તમારે જ્ઞાન, જ્ઞાનરૂપી ઐશ્વર્ય, બીજી ઐશ્વર્યની વાત નથી. આપણે ભગવાન વિશે અતિ દ્રઢ પ્રીતિ થાય એ જાતનું ઐશ્વર્ય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ચાર વાતમાં સુખ છે, તેમાં એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ. ભગવાન વિશ્વાસ હોય, હેત હોય તો કામ થાય, નહીં તો બધું ઉપર ઉપરથી. ભગવાન વિશ્વાસ હોય, હેત હોય તો અવશ્ય આ પરિણામ હોય. તેમાં એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ. સાધુનો સમાગમ તો સહેલું છે, પણ સમાગમ એટલે મન કરો વચ્ચેને સમાગમ, ઉપર ઉપરથી એ નહીં. ત્રીજું સદવિચાર, ત્રીજું સદવિચાર, સારા વિચારો આવે તેમાં. સારા વિચારો એટલે ભગવાન સંબંધી, બીજા વિચારો તો બધા ઘણા વિચારો હોય છે સારા, પણ એ નહીં. નિરાકારવાદી હોય તો પણ સારા વિચારો આવે, બધું ઘણું બધું થાય, પણ એ નહીં. મૂર્તિ અને મૂર્તિ ભાઈ મૂર્તિ, એક તો સાકાર ઉપાસના હોય અને એકથી લાખ રૂપિયા કરે વિના અજ્ઞાન તો ટળે નહીં. તો એટલે સ્વામી જે વાત કરે છે એ સાકાર સર્વોપરી ભગવાનની વાત કરે છે. અને અમારે એકથી લાખ રૂપિયા ખરે તો સમાગમ વિના અજ્ઞાન તો ટળે નહીં, ને જે વાવરે તેવું તો ફળ થાય અને ઐશ્વર્યને પામે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ચાર વાતમાં સુખ છે, તેમાં એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, એક તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ, ત્રીજું સદવિચાર, ચોથું તે જીવ વિષયને સુખ માન્યું છે, એ તો દુઃખરૂપ છે. કોણ કે દુઃખરૂપ છે? સ્વામી જ કહી શકે. આપણે તો ખાવાનું મળે, સારું સારું ખાવાનું મળે, એમાં જ દુઃખ ક્યાંથી મને? સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી દે ને સુખ વિષયનું સુખ માન્યું છે, એ તો દુઃખરૂપ છે. ને સુખ તો ત્રણ વાતમાં જ છે. કઈ વાતમાં? વિષયમાં સુખ છે એવી તો કોઈ મોટા એક કલમ મૂકી જ નથી. જે કોઈ મોટા બધા જે પૂર્વ થઈ ગયા, આપણે બધા સંયમી પુરુષ પાક્યા છે, એ બધા કોઈ આવી વાત તો કરી જ નથી કે વિષયમાં સુખ છે. ને આત્મારૂપે વર્તું એ તો દેશ જ નોખો છે. આત્મરૂપે વર્તું એ તો દેશ જ નોખો છે. એમ જેમ દિવસ ને રાત એવી રીતે દેશ જ નોખો છે. એ રાત એટલે અંધારું, એટલે આ વિષયને માર્ગે ચાલે એ અંધારું. યા નિશાસરો ભૂતાનમ, એટલે દિવસ ને રાત્રિ જેમ ફેર હોય એમ આટલું ફેર હોય. તે આત્મારૂપે વર્તું એ તો દેશ જ નોખો છે, જેમાં કામાધિક દોષ જ નથી. એમાં આત્મારૂપે વર્તું તો એ ખરેખર આત્મારૂપે વર્તે, બોલવાનું નહીં, ખરેખર વર્તવાનું. તો બધું ઉડી જાય. ભગવાન ધામધાઈને મુક્ત ત્રણ જ રહે, એ બધું ઉડી જાય. જેમ ગુજરાત દેશમાં પૃથ્વી ખોદે તેમાં પાણો જ ન મળે, સ્વામી કહ્યું. અને ત્યાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં તો પહેલે ગાય જ પસરો આવે. એટલે સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મોટા મોટાના શબ્દની હારું કરી તપાસ કરવો જોઈએ. એમનું શું મત છે ને શું કરવાનું કહે છે, એ કેમ વર્તે છે, એમ તપાસીને પછી તે માર્ગે ચાલુ. મોટા મોટા ગમે એમની વાત નથી, મોટા મોટા એટલે જે પ્રતિષ્ઠિત છે, જે પુરુષ છે, જે વિષયનો ત્યાગ કરીને વર્તે છે, એને એની સાહિતી લેવી, એ મોટા કહેવાય. અને મોટા મોટા હોય, મોટામાં શબ્દને હાર્યું કરીને તપાસ કરવો જોઈએ. એમનો શું મત છે ને શું કરવાનું કહે છે, એ કેમ વર્તે છે, એમ તપાસીને પછી તે માર્ગે ચાલવું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી દે, સારા ભગવદી સાથે જીવ બાંધવું એ સત્સંગમાં રહ્યાનો હેતુ છે. સારા ભગવદી સાથે જે ભગવાનને માર્ગે ચાલે, ભગવાનની જ વાતો કરે, ભગવાનનું ગુણગાન ગાય, સત્સંગનું ગુણગાન ગાય, એક સારા ભગવાનની જીવ બાંધવું એ સત્સંગમાં રહ્યાનું હેતુ છે. પણ એકલી ભક્તિ સત્સંગમાં રહ્યાનું હેતુ નથી. એકલી ભક્તિ મારા ગમકાવે એ કામ ના આવે. સારા સાધુનો જોગ જોઈએ, સારા ભગવદીનો પ્રસંગ જોઈએ, તો એ સત્સંગમાં રહ્યાનો હેતુ છે. ને જ્ઞાન વ્યા તો સર્વે કાચું છે, વાંચ્યું આવ્યું. આ જ્ઞાન મહારાજ સ્વામીનું જ્ઞાન, મૂર્તિનું અને સાંખ્ય વિચાર, એ જ્ઞાન અને યોગ, આ બે, એ આ બધું પ્રકારનું જ્ઞાન હોય, ને જ્ઞાન વિના તો શરીર કાચું છે. ને સારા ભગવદી સાથે જીવ બાંધ્યો હતો તો કરસનદાસને ને મહાવીર્યાનંદને સત્સંગમાં રાખ્યા, ને તે વિના તો રાધેશ્વરાનંદ ને હિરણય ગર્ભાનંદ ગયા, ને અમીરે પણ ઘણી ભક્તિ કરી હતી તો પણ તે ગયા, એ વાતો વિસ્તારી કરીને કહી. કરસનદાસની વાત આવી, દાસ પંક્તિના સાધુ, મૂળ નામ કૃષ્ણદાસ, સારા ભગવતી સાથે હેદભાવ હતો એટલે સંસારમાં જતા ખચકાયા. સારા ભગવતી સાથે હેદ હતો એટલે સંસારમાં જતા ખચકાયા. પાછી દ્રષ્ટિ, સ્વામિનારાયણ હરે સ્વાય વાત કરીએ, પ્રતિલોભ કરવામાં ચાર વિઘ્ન છે, તેની વિકૃતિ જે સ્ત્રી દ્રવ્ય આ લોકની મોટી ની ક્રિયા. આ પ્રતિલોભ કરવા, અંતરદૃષ્ટિ કરવી હોય, આંખ મીચીને બેસવી હોય, પણ આ ચાર વિઘ્ન કરતા છે. આ ચાર તમને કાંઈ કરવા ન દે, બધી રવાડે ચડી જાય. સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે, પ્રતિલોમ કરવા ચાર વિઘ્ન છે, તેની વિકતી જે સ્ત્રી દ્રવ્ય આલોકની મોટી નિક્રિયા. આ બધા વિઘ્ન કરે. અંતરદૃષ્ટિ કરવામાં આપણે સુખ શાંતિ પામવા માટે અંતરદૃષ્ટિ છે, પણ આ ચાર છે એમાં જે રાચે એમાં એકનું પણ જોગ હોય તો તમને વટલાવે ને કાંઈ કરવા ન દે. અંતરદૃષ્ટિ તો ઉડી જાય, ફૂંક દે. સહજાનંદ સ્વામી મહારાજની જય.

પહેલાં તો આ લોકોને દિવ્ય અલૌકિક વાણીમાં કંઈ સમજાવ્યું નહીં. પછી એમને એટલે દિવ્ય ચશ્મા પહેર્યા પછી કંઈ સમજાવવા લાગ્યું. અને ઊંટભાઈ તો 24 કલાક ચાય ચાય કરે, દિવ્ય દ્રષ્ટિ બદલાય તો એ ચાય ચાય કરે. પણ દલપતરામ કવિની આ પંક્તિઓ છે એટલે એમાં ઊંટભાઈ બધાને ખોડકાળે, તારી પૂંછણી વાંકી, તારે પગ વાંક્યા અને બધું કરે. પણ દલપતરામ કહી કહ્યું કે બધાને એક એક વાંકું અને તારે તો 13 અંગ વાંકા. બધા ડોક વાંકી, ચાલવાનું વાંકું, બધું જ વાંકું. જો તુલસીદાસે કહ્યું કે જબ હોત પ્રભુ કૃપા તબ સુજત અપના દોષ. શ્રીજી મહારાજે પણ ભારો ભાર કહ્યું કે જ્યારે સંતની કૃપા, ભગવાનના સંતની કૃપા થાય ત્યારે પોતાના દોષ સૂજે, એ વિના સૂજે નહીં, કૃપા થાય નહીં તો અવરુદ્ધ સૂજાય. માસ એટલે એટલો અભિમાન છે, જન્મો જન્મથી અભિમાન છે, એટલે એને કંઈક તો ગમે એટલા વખાણ કરે બીજાના, પણ અંદર તો રહે, ઉપર ઉપરથી વાત કરે પણ અંદરમાં તો આટલું આટલું છે. બીજા આપણે બધા પણ એ દ્રષ્ટિ પામવી, ભગવાનને સંતની કૃપા હોય તો જ થાય. તો ભગવાનના સંતની કૃપા હોય તો જ અવગુણ ના આવે, તો જ નહીં તો અવગુણ આવ્યા જ કરે, કંઈક કંઈક કંઈક ખોડ કાઢ્યા જ કરે. અને આ સત્સંગમાં તો જે એકાંતિક ભક્તો થયા છે, હજારો એકાંતિક ભક્તો થયા, એમની દ્રષ્ટિથી જોઈએ તે બધું દિવ્ય દેખાય, એને ખોટ દેખાય જ નહીં. બધે જ્યાં નજર નાખે ત્યાં દિવ્યતા જ દેખાય. અને આપણને હજુ આપણે એ બાજુ ધસી રહ્યા છે, પણ હજુ કૃપા સંતની ભગવાનની કૃપા ટૂંકું પડે છે હજુ. અને જોઈન થઈ જાય પછી દિવ્ય દ્રષ્ટિ આવે તો મજા મજા મજા આવે. દિવ્ય દ્રષ્ટિમાં જ મજા છે, બીજી બધી દ્રષ્ટિમાં બધી અશાંતિ, અસુખ અને તમને દેખાય પણ અંતરમાં અશાંતિ જ રહે. મહિમા સમજાય તો જ તમને આ શાંતિ થાય. અને મહારાજે કહ્યું કે જો આપણે શેરડીમાંથી રસ કાઢીએ પછી વધે કૂચા, કૂચા વધે, કૂચા કોઈ ખાય ગમે અહીંયા અટકે, અહીંથી ઉતરે જ નહીં નીચે. એટલે મહારાજે કહ્યું કે રસ છે એ મહિમા છે અને કૂચા છે બધું અવગુણ, અવરાઈ બધું દેખાય. એટલે આપણે જો આ સ્થૂળ દ્રષ્ટિ આપણે શેરડીમાંથી રસ કાઢીને પીએ, મજા કરીએ, કૂચા કોઈ અડે જ નહીં, તો આપણે મહારાજની દ્રષ્ટિ પામીને, સંતની દ્રષ્ટિ, એકાંતિક સંતની દ્રષ્ટિ પામીને આપણે રસ જ પીવું, કૂચા ત્યાગ કરો, તે આપણે થઈ રહ્યું છે. પણ હજુ ઘણું જે કહીએ ને અનંત જન્મથી આ દોષ જ જોયા છે આપણે બીજાને, કોઈ દિવસ અંતરદૃષ્ટિ કરીને પોતાના દોષ જોયા જ નથી. ભલ ભલા હોય તો
પોતાની અંદર દ્રષ્ટિ કરીને પોતાની ખોળ કરે, બીજી અંતરદૃષ્ટિ બધું કરે, આત્માને પરમાત્માને આમને તેમ, પણ પોતાનો દોષ જોઈએ એ બનતું જ નથી. અને શ્રીજી મહારાજે કહ્યું કે બીજાનો મહિમા કે અને પોતાના દોષ જુએ તે દાસ. દાસની આ વ્યાખ્યા, બીજાનો મહિમા સમજે અને પોતાના દોષ જુએ એ દાસ. અને એ દાસપણામાં તો શ્રીજી મહારાજ પોતે જ વાત કરે, જે સત્સંગમાં જે દાસના દાસ થઈ રહે, જે સત્સંગમાં ભલી ભક્તિ માનીશ રાચીશ તેના રંગમાં. અને મહારાજ પણ છૂટા હાથે તમને ભેટે ને મૂકે જ નહીં તમને, એ રીતે ભેટે. એટલે રસ બસ થઈ જાય મહારાજને આવા ભક્તો ગમે, દિવ્ય દ્રષ્ટિવાળા. એટલે આપણે ખાસ પ્રયત્ન કરવા દિવ્ય દ્રષ્ટિ રાખવાની. આ સત્સંગમાં તો કોઈ નેગેટિવ વાત છે જ નહીં, કોઈ દુનિયાદારીની વાત છે જ નહીં. મહારાજ જરા કંઈ થાય, થોડી ખોટ આવે તો મહારાજ ત્યાગ કરે એ વાતનું. અને આપણે બધા દિવ્ય ગુણો છે એ રાખવા, બીજાનો ત્યાગ. ડુ ધ બેસ્ટ, લીવ ધ રેસ્ટ. એટલે આપણે સારું સારું સારું જ લેવાનું. મહિમા હોય દાસ પણ એકબીજાનો મહિમા સમજે, એકબીજાને ચરણરજ માથે ચડાવી એકબીજાને આપણે દાસ થવું, અને આ બધી ભાવના આપણે રાખીએ, એ જ કરવાનું, એ જ સત્સંગ છે. બાકી સત્સંગ નહીં. જરાક પણ અંદર કચરો આવે, આ કોમ્પ્યુટર છે ને એ અટકે છે. એક જરાક કચરો આવે ને તો અટકી પડે. આપણે તો અનંત જન્મનો કચરો ભર્યો છે, પણ જો મહારાજ અને સ્વામીની દ્રષ્ટિ પામીએ અને એમાં આપણે ખૂંચી જઈએ અને ભગવાન

દાદા, અને તે વખતે તો 250 શિલિંગ એમની પાસે નહોતા, એને ભાડું બીજા પાસે લઈને અને શાસ્ત્રી મહારાજ પાસે પહોંચ્યા. શાસ્ત્રી મહારાજે બધું તો અંતરંગપણે જાણતા હતા, પણ આપણે એક વાત સમજાવી હતી તો સ્વામીએ કહ્યું, પ્રભુદાસ એટલે બધાએ લખણી લખી આ ગઢડા મંદિર બનાવવા માટે, પણ પ્રભુદાસ લાલાને કહ્યું, સ્વામીએ કહ્યું કે તું 5000 શિલિંગ લખાય. હવે ભાડા 250 શિલિંગનું પત્તો પડે નહીં, 5000 શિલિંગ. એમને હા પાડી એકદમ અને આનંદથી. પછી સ્વામી કે ના, 10000 શિલિંગ લખાય. પછી હા પાડી, ના ના એવું કર, 15000 શિલિંગ લખાય. એમને હા પાડી. તો આપણે બધા ડાપણિયા હોઈએ ને તો શું કે આ મરી જવાનો છે, મરી જ જવાનો છે, ક્યાંથી લાવશે. પોતે હા હા પોતે ડાપણ કરે છે અને ક્યાં એવા આપણે બધા વિચિત્ર વિચારો આવે આપણને. પણ હરિભક્તો માં સંપ હતું ને એટલે એમને કહું, પ્રભુદાસ તે આપણી લાજ રાખી આફ્રિકા મંડળની, એટલે આપણે બધા મળીને ફરી દઈશું. જો આવા વિચારો અને ભવ્ય વિચારો છે, એટલે આવી રીતે અરસપરસ આપણે મહિમા સમજીને બધાને એક સંપની ભાવના ઉપર જવાનું છે. સમ સુરત ભાવ એકતા આ યોગી આપણા સૂત્રો છે, એટલે આપણે હેઠા પડવા ના દેવું અને એને અધર ઝીલીને અફોલ્ડ આપણે અને નીચે પડવા ના દેવું અને એ રીતે પ્રયત્ન કરતા રહેવું આપણે. હા, અને આમાં જ બધું સમજવાનું જાણવાનું બધું અંદર આવી જશે. એ આ જ્ઞાન માત્ર છે, આ ત્રણ સમસ્રોતભાઈ એકતામાં જ્ઞાન માત્ર આવી જાય. જો સ્વામીએ છે ને ગુણાતીતાન સ્વામી, સ્વામીએ કહ્યું કે મહારાજે અનંત વાતો કરી છે, અનંત વાતો કરી છે, પણ એમાં શું ગ્રહણ કરવું શું લેવું આપણે મન મૂંઝાઈ જાય. હવે અનંત પાના હોય આપણે પરીક્ષામાં વાંચવાના, અનંત પાના થપ્પા, હવે એમાંથી શું ગ્રહણ કરવું આપણે એવું. પણ ગુણાતીતાન સ્વામી કહ્યું કે 4 વાત જીવનું જીવન છે, દેહનું નહીં. દેહમાં તો ઠટકારીએ તો બધું જાડાપાડા થઈ ગયા, પણ જીવનું જીવન તો સાંઈ કે જીવનું જીવન શું કે આજ્ઞા ઉપાસના મોટા એકાંતિક પ્રીતિ અને ભગવદ્ગીતામાં સુરત ભાવ, આ 4 હોય તો આપણે આ 4 સાર છે. બધી અનંત વાતોમાંથી આ 4 વસ્તુ સ્વામીએ કાઢી. પણ યોગી આપણે એક જ વસ્તુ કાઢી યોગી કે ભગવદ્ગીતામાં સુરતપણું હોય, ભગવદ્ગીતામાં સુરતપણું હોય તો બધું આવી ગયું. આજ્ઞા ઉપાસના મોટા એકાદી પ્રીતિ બધું આવી ગયું ભગવદ્ગીતામાં સુરતપણું. તો જો આ મોટા પુરુષ આપણે આપણને સૂચવે છે, સમજાવે છે અને આપણે એ માર્ગે ચાલવાનું છે, ચાલીએ છીએ, ચાલી રહ્યા છે અને આપણી જીત થશે. સદાનંદ સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે ગમે ત્યાં જઈએ, નિયમ ધર્મ એ દ્રઢ રાખો. યુવકો હોય, બાળકો હોય, તમારે યોદ્ધાઓ હોય, બધા નિયમ, નિયમથી આપણી શોભા છે. નિયમ ન હોય તો બધું જે થાય થતું હોય, પણ નિયમ છે. શ્રીજી મહારાજના વખત

બધા જે ખરેખર આ ભક્તો થયા છે એના નિયમ રાખ્યા છે. નિયમ અને નિશ્ચય આ બે હોય તો ઠેઠ અક્ષરધામ સુધી કોઈ આડો ના આવે. નિયમ તો ઉપર ઉપરથી દેખાવાનો નહીં, અંતર તમારે એવી વૃત્તિ થઈ જવી જોઈએ કે નિયમ. અને શ્રીજી મહારાજના આપેલા નિયમ છે એટલે તો પ્રસાદી છે આપણે ગ્રહણ કરવાની. જે બીજી બધી પ્રસાદી ગ્રહણ કરીએ છીએ એમાં નિયમરૂપી પ્રસાદી એ તો આધાર રાખવો. એટલે પહેલાં તો યોદ્ધા અક્ષર પુરુષોત્તમના યોદ્ધાઓ ખાસ નિયમ રાખવાના. નિયમ અને નિશ્ચય, નિશ્ચય તો શ્રીજી મહારાજ ભગવાનનો છે નિશ્ચય, પણ નિયમ નિયમ બધું આખું પાછું થાય છે અને બધી ગડબડ થાય છે. નિયમ બરાબર હોય તો તમે ગમે ત્યાં જાઓ શ્રીજી મહારાજ સાથે જ છે. મહારાજે પોતે જ વાત કરી છે, નિયમ રાખે એ સાહુકાર છે, નિયમમાં ના રહે એ ચોર છે. શ્રીજી મહારાજ વાત કરી તો નિયમ બહુ અગત્યને. દરેક સત્સંગી માત્રને નિયમ આપણે, જો આપણે નિયમ રહે નહીં મન છે ને બહુ આગું પાછું થાય ગડબડ કરે. પણ તમારા મનમાં એવું હોવું જોઈએ દ્રઢ કે મારે નિયમ પારવા છે, ભલે અત્યારે ના પારાય પણ પારવા છે. એ રીતે જો મનમાં હોય, આંટી બાંધી હોય તો પછી આગળ કામ ચાલે. તો નિયમ કેટલી ગડબડ છે અત્યારે આ દુનિયામાં. આ નિયમનો ભંગ છે એને લીધે કેટલી ગડબડ થાય. સત્સંગીમાં પણ બધું આગું પાછું થાય. પણ જો તમારા તે નિયમ ન પરાતા હોય તો એ ખોટા નથી, નિયમ સાચા છે. તમારાથી ના પરાય એટલે ખોટું છે એવું ના કહેવું. અને પછી એ નિયમ સાચા છે, મહારાજના આપેલા છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે સર્વોપરી ભગવાન એના પર કોઈ નથી, એમને આપેલા નિયમ છે. અને આ નિયમ કંઈ બહુ અઘરા નથી. જો તમે એકવાર નક્કી કરો મારા નિયમમાં રહેવું છે તો રહેવાય. સર્વ કઠિનાઈ પડે, કુસ્તી કરવી પડે, પણ જે નિયમમાં રહેવા લાગે એ મહારાજના બની ગયા. શ્રીજી મહારાજ સંતોના બની ગયા, એમાં ફેરફાર નહીં. એટલે આ નિયમ આપણે રાખવાના છે. પછી બીજું બધું જે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ બીજા સાધનો સત્સંગી છે એટલે આપણે તો શુભ સાધન જ કરવાના છે, ખોટું તો કંઈ બોલાય નહીં. એટલું રાખવું તો એ યોદ્ધાઓ બરાબર આ નિયમ પારવા છે. અત્યારે ના પડે પણ પારવા છે એવી રીતે હોય તોય તમે આગળ વધી શકો. પણ એમને ચાલતા હે સબ ચાલે છે, બધું ચાલે છે એવું ના કરું. ચાલે છે તો ચલાય ચાલે, શ્રીજી મહારાજ ના ચલાવે. એટલે આપણે નિયમમાં દ્રઢતા રાખી. અને તમે ગમે ત્યાં જાઓ, મહારાજ પાસે છે, દૂરને પાસેની કોઈ વાત જ નથી. જે નિયમમાં રહે મારે કે લાગ ગમ છેટું છે તો અમારી પાસે છે. અને એની તો પાસે ખોરામાં બેઠો હોય, ખોરામાં બેઠો હોય અમારે, પણ નિયમ ન પાડે ઘણો છેટો છે.
ખોરામાં બેઠો હોય તો ઘણો સેટ હોય એવી વાત કરી. નિયમ આપણે બધા પારા પ્રયત્ન કરો, કાંઈ ના હોય પણ એ નકામા છે, બધું લાદી દીધું છે એવું ના રાખવું, એ નિયમ. અને શ્રીજીમાં નિયમ કંઈ અઘરા નથી. જંગલમાં જઈને તપ કરવું, ઉદય માથે લટકવું એવા કોઈ નિયમ નથી, સાદા જ નિયમ છે. પણ તમારી દ્રઢતા રહે અને સાદા નિયમ સાદા છે એવી રીતે પણ વાત ઉડાડી ના દેવી સાથે. આમાં શું આમ ચાલે, ચલાવી લેવાની. જો આપણા બાળકો પણ નિયમ પર, અમેરિકા જેવા દેશમાં ત્યાં કેટલા અમુક બાળક તો એટલા ધડ પર નિયમ પાડે છે, એને એવી રીતે નિયમમાં રહી શકાય અને રહેવું જોઈએ. અને કંઈ કઠોર નથી નિયમ. તમે જે એકવાર નક્કી કર્યું છે નિયમ પાડવા છે, બસ બધું આવી જાય. બીજી વાત મરાજ કરે છે એ બહુ સમજવા જેવી છે. આપણે સત્સંગી છીએ એટલે, નહીં તો ગમે એમ હોય, ફાલતુ રખડતા હોય અને કંઈ ઠેકાણું ના હોય એની વાત નથી. આપણે સત્સંગી છીએ, ભગવાનના આશ્રિત છીએ. એને જો એકવાર યોગી બાપા મુંબઈ હતા દાદર મંદિરમાં, અને પોદાર કોલેજમાંથી સભા કરીને આવ્યા અને બાપા બેઠા હતા અને ચેષ્ટા બોલવાની શરૂઆત હતી, તો મારા યોગી બાપાએ પૂછ્યું કે રમેશભાઈ દવે એમને પૂછ્યું કે આપણે તો ચેષ્ટા બધું બોલીએ છીએ, સંન્યાસી શું કરતા હશે એવું બધું. બાપા કહે તો અલખ નહીં રંજન, એમને કંઈ નિયમ નહીં, ગમે હોય મનુષ્ય રીતે વર્તે, સારું વર્તન હોય પણ તોય મનુષ્ય રીતે વર્તે એનું ફળ ના મળે. તો યોગીવા કહે આપણે માથે ધણી છે શ્રીજી માયા, એટલે નિયમ પાડવા જ જોઈએ. આપણે માથે ધણી છે એટલે આપણે નિયમ પાડવા જોઈએ. ધણીયાતા ના હોય એ તો ગમે ફરે કરે. મારા કટ્ટુ વચન તે મોટામાં મોટું ઝેર છે. તમને કોઈને કટ્ટુ વચન કે કટાક્ષથી કે શબ્દો તે તો હળાહળ ઝેર છે. કટુ વચન તે મોટામાં મોટું ઝેર છે. લગારે કટુ વચન કે તો પણ તેને દુઃખનો પાર રહેતો નથી. વારંવાર કટુ વચન કે તેની સાય સિયરી કરતા નથી. વારંવાર ધીરે જ રાખે, કંઈ બ્રેક જ ના હોય, વિચાર જ ના કરતા હોય, મોઢામાં જે નીકળે કહી દેતો હોય. મહારાજ કે સિયરી એની સહાય કરતા જ નથી. ભગવાન સહાય ના કરે તો ક્યાં રહેવું. ટૂંકમાં અપશબ્દ બોલવાની, બ્રેક મારવી, અને સત્સંગી તરીકે તો આપણે આ લઈને જવાય નહીં, ચલાય નહીં. સત્સંગી તમે કોણ છો? હું સત્સંગી છું. સત્સંગી લક્ષણ જ આ, કડવું વચન બોલે નહીં, કડવું બધું એ બધું અહીંયા સુધી હોઠ પર હોઠ ખુલ્યો અને બોલી નાખે તો બધું બરબાદ થાય. બ્રેક મારી સદાનંદ સ્વામી મહારાજ.

કાલના અનુસંધાનમાં નિર્માની રહેવું એ વાત આપણે આગળ ચલાવીએ. કેમ કે હોલ એન્ડ સોલ છે નિર્માની પણ. ઘટમાં પ્રાણ હોય, ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી નિર્માની પણ સૌએ રાખવું. એટલે લાસ્ટ મુમેન્ટ ધામમાં જવાના હોઈએ, લાસ્ટ મુમેન્ટ સુધી નિર્માની પણ સૌએ રાખવું, એક બે જણ નહીં સૌએ રાખવું. નિર્માનીપણુંનો ગુણ મોટો છે. હવે દેખાતું નથી નિર્માનીપણું, પણ એમાં સત્વ છે. બધું એટમ હોય, એટમ કેટલું હોય, પણ યોગી આભા એક બે જણને મારા આપીને કહ્યું કે આ એટમ બોમ્બ છે. એટલે એ એટમ દેખાય નહીં, પણ આ જો એટમ બોમ્બ કેટલું નુકસાન કર્યું, કેટલું બધું કર્યું, એમ નિર્માની પણ દેખાતું નથી. એની ઇફેક્ટ ખબર પડે. અને જો આપણા મંડળમાં બધા નિર્માની પણ છે, સુખ છે, આનંદ છે, અને એક જણને આમ માન જોઈએ બધું વાતાવરણ બગડી જાય. જો ગઈકાલે આપણે અલૈયા ખાચર કેટલું ધૂમાન હતું. મેં 2000 સત્સંગ કરાયા છે, એનું માન હતું બધું. મને કોઈ પૂછતું નથી હું કેટલી સેવા કરું છું, ગુણનું માન. તમે તમારામાં ગુણ હોય એનું માન, એ તો બહુ ભયંકર. ગુણનું માન હોય તો મુક્તાન સ્વામી લખ્યું, સબ ગુણ પૂરણ પરમ વિવેકી, ગુણ કો માન ના આવે. એટલે આપણા સત્સંગમાં આવા વેલ્યુઝ આપણે ધારવા, કચરો નહીં. માન ઈર્ષા દેખાઈ આ બધો કચરો છે બધું. આ ડસ્ટબિનમાં તમે બોલો, મોટો હોય ને મોટો ડસ્ટબિન, એની અંદર તમને સુવાનું કે કઈ મજા આવે. તો આ કામ ક્રોધ લોભ મોહ મત્સર એવા જ છે, આપણે એની અંદર આરોટી છે. ક્યાંથી સુખ આવે? તો આ નિર્માનીપણું, દીવ ભાવ, મહિમા આ બધું ધારણ કરીએ તો બધાને સુખ આવે, આપણને સુખ આવે, આપણા સંબંધમાં જેટલા 15-20 હોય એને સુખ આવે, અને જો માન હોય બધાને દુઃખ, પોતે દુઃખી થાય અને બીજાને દુઃખી કરે. એટલે માન તો આપણે જોઈએ જ નહીં. આપણા મંડળમાં, BAPS મંડળમાં માનને રોકો, અંદર એન્ટર ના થવા દો. એન્ટર થાય બધું બગાડે. આપણે જે અક્ષરધામનું સુખ, દિવ્ય સુખ આવે છે ને, બધું ચૂથી નાખે. માન આવે છે બધું. જો અલૈયા ખાચર કેટલી સેવા કરી હતી, ખરેખરી સેવા કરી હતી બધી, પણ માનને લીધે બધું બગડ્યું, બધું. અને પોતે ગયા સત્સંગમાંથી.

ગઢપુરમાં જીવેન્દ્ર રૂપને શ્રીએ ધરમપુરની વાત કરતા કહ્યું, જેટલું નિર્માનીપણું ડાયરેક્ટલી પ્રપોર્શનલ જેટલું નિર્માનીપણું તેટલી ભગવાનની કૃપા થાય. જો ભગવાનની કૃપા આપણે લેવી છે ને, ભગવાનની કૃપા આ છે. આ બીજું બધું કરીએ છીએ આપણે, બરાબર છે, પણ ખરેખર આમાં નિર્માનીપણે રહે અને કોઈ કનેક્શન નહીં કોઈ સાથે નહીં બધું, પણ નિર્માનીપણે રહે ભગવાનની સાથે જ છે. ભગવાનની કૃપા અખંડ થાય એટલું મટી જાય. આપણે બીજા બધા ઘણા સાધન કરીએ છીએ ભગવાન રાજી કરવા, પણ નિર્માનીપણું હોય, સેલ્ફ કન્ટેન્ટ, કોઈને અપેક્ષા નહીં બધા, અને એને મજા આવે. નિર્માનીપણે હોય ને એને ખૂબ મજા આવે. જરાક માન અંદર ઘૂસ્યું ને બધું બગડે એવું છે. જેટલું નિર્માનીપણું તેટલી ભગવાનની કૃપા થાય. નિર્માનીતા જેવી કોઈ મોટી નથી. જો નિર્માનીપણું એ બધાથી મોટો ગુણ છે. નિર્માનીપણું એ બ્રહ્મનો ગુણ છે. માન એ જીવદશા છે, જીવનો ગુણ છે માન, અને બ્રહ્મનો ગુણ છે નિર્માનીપણું. નિર્માનીપણું એ ગુણ માત્રનો જનક છે. કેવું છે, નિર્માનીપણું હોય તમારામાં, તેમાંથી બીજા ગુણો, બીજા અનેક ગુણો ફૂટે. જેમ ફાધર હોય, ફાધરને જૂના પુરાના જમાનામાં 100-100 દીકરા હતા, એટલે નિર્માનીપણું હોય એમાંથી અનેક ગુણો ફૂટે, અનેક ગુણો આપણે ધારણ કરી શકીએ. નિર્માનીપણું ગુણ માત્રનો જનક છે, ફાધર ઓફ ઓલ વર્ચ્યુસ. આવું છે. બીજા અપાર ગુણ હોય, હવે બીજી બાજુ એક નિર્માનીપણું હોય તો એમાંથી અનેક ગુણો આવે, અને નિર્માનીપણું અને બીજા અનેક ગુણો હોય, અનેક ગુણો હોય પણ નિર્માનીપણું ના આવે ત્યાંથી એ ગુણો કલંકરૂપ છે. લો, હું તો માથે પડ્યું, જેટલા પણ ગુણ હોય એ કલંકરૂપ છે, દોષિત છે, પોઈઝનસ છે. બીજા ગુણ નિર્માનીપણું છે ને એ બેસ્ટ, એ બધાને બેલેન્સ કરે. બીજા બધા ગુણો હોય એને બેલેન્સ કરે. નિર્માનીપણું 14 લોકનો આધાર છે. પૃથ્વીનો ગુણ નિર્માનીતા છે. એ ગુણ જોઈને ભગવાનના અવતાર પણ પૃથ્વીમાં જ થાય છે, બીજા કોઈ લોકમાં થાય. 14 લોક છે આપણે. બીજા કોઈ શ્રીજી મહારાજ ડાયરેક્ટ ફ્લાઇટ પકડીને અહીંયા પૃથ્વી ઉપર આવ્યા, બીજા કોઈ લોકમાં ગયા નહીં, જવાની ઈચ્છા જ ના થાય. બધા માનના પુતરા હોય, દેવલોક, ઇન્દ્રલોક, આ બધા માનના પુત્ર, ભગવાન દ્રષ્ટિ જ ના કરે. આવતા હોય ને આપણે, ઓલા તમારે ઓલા ડાઈવ મારે ને ઉપરથી, હા, તો આપણે દ્રષ્ટિ કરીએ, એ શ્રીજીમાં દ્રષ્ટિ ના કરી,
સીધા આ લોકમાંથી આ પૃથ્વી ઉપર વ્યાકુલમાં દ્રષ્ટિ કરી જ નથી, મન જ ના થાય. બધા માનના પુતરા હોય એટલે એ થાય જ નહીં. એ ગુણ જોઈને ભગવાનના અવતાર પણ પૃથ્વીમાં જ થાય છે. જે હરિજન ભૂમિ જેવા નિર્માની રહે છે તેમાં ભગવાન નિવાસ કરીને રહે છે. હોલ સોલ બધું આવી ગયું. જે હરિજન ભૂમિ જેવા નિર્માની રહે છે આપણે પૃથ્વી છે એના જેવા નિર્માની હોઈએ તેમાં ભગવાન નિવાસ કરીને રહે છે. બધું આવી ગયું. હવે નિર્માનીપણામાં નિર્માની રહે, જેટલા નિર્માની એટલા ભગવાનની કૃપા થાય, ભગવાન પાસે રહે અને અનુભવાય ભગવાન મારી સાથે છે. બધું છે ઉપરથી ના દેખાય. મહારાજ કહે ભગવાન, અરે સંતો હરિભક્તો મનુષ્ય જેવા દેખાય છે પણ કોઈ મનુષ્ય નથી. લો દેખાય છે એવા જ, પાંચ ગામના, બાર ગામના અને વાણિયા ને બ્રાહ્મણ ને કે કોઈ આત્માને કયું ડેઝિનેશન લાગે એ તો આત્મા. સ્ત્રી નથી, પુરુષ નથી, હા નથી, બ્રાહ્મણ નથી, કોઈ જાતિ નથી, નાત નથી. એટલે મહારાજે કહ્યું કે એ ભૂમિકા બહુ જવા જેવું છે, એમાં બધું કેન્સલ થઈ જાય અને તમે એક આત્માના સુખે સુખી રહે. પણ એ ભૂમિમાં જતા નથી આપણે. એટલા પૈસા જોઈએ ને, મર્સિડીઝ ગાડી લેવી હોય એટલે બે પાઉન્ડમાં ના મળે. એટલે આ જે ગુણ ધારણ કરવું છે એ એક બે પાઉન્ડમાં ના મળે, અબજો પાઉન્ડ જોઈએ. એટલે એવી કમાણી, પુણ્યની એવી કમાણી હોય તો આવે. હવે બીજી વાત, જે આપણને બધાને નડે છે, બધાને હોલ, પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે. પોતાને અધિક માનશે, આ હોલ અલૈયા કાચર. પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે ને તે જ્ઞાની, ત્યાગી અને ધ્યાની હશે તો તેના કલ્યાણમાં ફેર છે. આવું પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે, નથિંગ સ્પેક, એવું બધું માનવું. પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે. આ સત્સંગમાં આવી થવું જ ના જોઈએ. બીજા બધા આપણા કરતાં મોટા છે એવું માનવું જોઈએ. હવે એ તો ના મનાય, બહુ મોટી વાત છે બીજાને અધિક માનવાનું. પણ તો આ તો થઈ શકે કે પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે, હવે નેગ્લિજન્ટ, કંઈ ગણતી જ નહીં. આમ બધું પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે તે જ્ઞાની, ત્યાગી અને ધ્યાની હશે તો તેના કલ્યાણમાં ફેર હશે. ઇઝ ઓફ ટ્રેક, નો બોલ, એવું છે. એને કોઈ કિંમત નહીં આવી નહીં, એવું થઈ જાય. ત્યાગી અને ધ્યાનીશ તો પણ તેના કલ્યાણ ફેર. સંત હરિભક્તના જો આપણે આ બધું કરવાનું આ છે, આપણે બધાએ બધાએ અમારે શ્રીજી મહારાજ પોતે કરે છે,
મહારાજ આવી રીતે વર્ત્યા છે, જેના નિર્માની ભગવાન તેના તેને કેમ જોઈએ મન, તેના તેને કેમ જોઈએ મન. આપણા ભગવાન નિર્માની છે, પછી આપણે આમ કરીએ નીકળી જશે. સંત હરિભક્તના ચરણની રજ, સંત હરિભક્તના ચરણની રજ પોતાને સમજે ને નિષ્કપટ વર્તે તેનો સહેજે મોક્ષ થાય છે. એટલે આપણે અરસપરસ મહિમા સમજવો, એકબીજાને ભાવ પ્રેમ થવો જોઈએ, આ બધું થાય. કોના છે સંબંધ, કોનો સંબંધ છે, એ રીતે આપણે મહિમા સમજીએ અંદર અંદર, તો આનંદ રહે. અક્ષરધામમાં જ બેઠા છો અને આવું બધું ના હોય તો કયા ધામમાં ખબર નહીં, નરકમાં બેઠા હોય. એટલે આટલી આટલે આપણે ધારું. સંત હરિભક્તના ચરણી રજ પોતાને સમજે તે નિષ્ફળ વર્તે તેનો સહેજે મોક્ષ થાય. એટલે આપણે આ બધી કલમ રાખવી, નિર્માનીપણું, દીવભાવ, બધામાં દીવભાવ રાખવો. સ્વામી શ્રીજી મહારાજે જ કહ્યું છે, દરેકને દિવ્ય જોવા એ જ બ્રહ્મવિદ્યા, દરેકને દિવ્ય જોવા એ જ બ્રહ્મવિદ્યા. હોલ એન્ડ સોલ બધી વિદ્યામાં બ્રહ્મવિદ્યા શ્રેષ્ઠ. અને આવી રીતે રહે તો આપણે આપણે બ્રહ્મવિદ્યા બધાને દિવ્ય જોવા, બધાને દેખાય છે મનુષ્ય જેવા એ ના લેતા, જો તમે કેટલા પુન કર્યા હોય, કેટલા રાજા મહારાજા થઈને પુન કર્યા હોય, દાન કર્યા હોય, અને આ એના ફળરૂપે આ સત્સંગ મળ્યો, એટલે કોઈને એવું જોતા નહીં, નાનો છે, ગરીબ છે, આ છે, એ તો બધું. સત્સંગ મળ્યો છે બહુ મોટી વાત છે. જેને સત્સંગ મળ્યો છે, આપણે સત્સંગ મળ્યો છે, સમજ્યા છીએ અને બધું ઘણું સેવા કરીએ, ભક્તિ કરીએ છીએ, નિર્માની પણ સેવા કરીએ, એ તો બહુ મોટી વાત, બહુ જ મોટી વાત. અને તુલે કોઈ ના આવે, એટલે એવું બળ રાખીને આપણે સત્સંગ કરતા રહ્યું. સહેજાનંદ સ્વામી મહારાજ.

श्री स्वामी नारायण भगवान की जय। स्वामी नारायण हरे। स्वामी बात करी जे देश काल आवे तो सत्संगीना गाम में पड़ा रही ने गुजरान करिए, पण मरवानी तो बीकत ना लागे ने कल्याण तो त्यागी ने गृहस्थे बे में छे। महाराजे कहू देश काल आवे, નાના મોટા દેશકાળ તો આવ્યા કરે, પણ મોટા દેશકાળ જે તો સત્સંગીના ગામમાં પડ્યા રહીને, સત્સંગી કુસંગી અને બીજા અન્ય સાથે નહીં, પણ સત્સંગીના ગામમાં ભલે બે પાંચ સત્સંગી હોય પણ તોય ત્યાં પડ્યા રહીને ગુજરાન કરીએ, પણ મરવાની તો બીક જ ના લાગે। મરવાની તો દેહને મરવાનું છે, આત્માને ક્યાં મરવાનું છે? આત્મા તો અનાદિ છે અને દેહ તો કેટલાય અનંત દેહ ધર્યા છે, એટલે બધા કયા દેહનું આપણે આત્મવૃદ્ધિ રાખવી, કયા દેહનું સરભરા કરવી, એટલે એ તો બધું ઠીક છે। પણ મહારાજે કહ્યું કે મરવાય તો બીક જ ના લાગે, એટલે આપણે તો જીવીએ જ છે આત્મારૂપી, ને કલ્યાણ તો ત્યાગીને ગ્રહસ્થે બેમાં છે। ત્યાગી એટલે આત્માનું કલ્યાણ કરવાનું છે, દેહનું કલ્યાણ નહીં। દેહનું હોય તો પછી ગ્રહસ્થ ત્યાગી ભેદ પડે, પણ આત્માનું કલ્યાણ કરવાનું છે એટલે એ તો આત્મા બધાના સરખા છે। સ્વામિનારાયણ હરે। સ્વામી વાત કરી જે હરિભક્ત આગળ વાતો કરવાની આજ્ઞા કરી કે વાતો કરજો, તે વાતો તે શું? એ સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે એમ વાતો કરજો। વાતો કરવાની વાત તો કરી એટલે અટ્રમ સટ્રમ બીજા ગપ ગોરા એ વાતો કરવાની નથી, પણ સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણમાં બધાને જોડવાનું, સ્વામીનું ભજન કરવાનું, એ રીતે રહેવું। સ્વામિનારાયણ હરે। સ્વામી વાત કરી જે ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે, સ્વામી તો આટલું તો આપણે ગેરંટી આપી છે કે ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા અને હવે સાધુ રૂપે 10-20 પેઢી તો રહેશે જ। સ્વામિનારાયણ હરે। સ્વામી વાત કરી જે મૂંઝવણ આવે તો કેમ કરવું? આપણે તો મૂંઝાયેલા જ હોઈએ છીએ, મૂંઝવણ તો અનેક પ્રકારની હોય છે, મૂંઝવણમાંથી બહાર આવીએ તો ખરું, પણ કંઈ ને કંઈ પ્રશ્નો રહે છે જ, એટલે મૂંઝાયેલા જ રહે છે, અને મૂંઝાયેલા એટલે પ્રશ્નનો હલ થયાની વાત નથી એ તો, પણ મૂંઝાયેલા એટલે તમને ઉકેલ ના આવે, ટૂચ રહ્યા કરે। મૂંઝવણ આવે તો કેમ કરવું એ પ્રશ્ન પૂછ્યો, તેનો ઉત્તર કર્યો છે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન કરવું તેથી મૂંઝવણ ટળી જાય। હવે આ સ્વામી ગુણાતીતાન સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ એમને વાત કરી છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું તેથી મૂંઝવણ ટળી જાય। હવે આમાં આપણને પ્રતીતિ આવતી નથી, અને ઉપર વાતો કરીએ, બીજાને વાતો કરી આપે કે સ્વામિનારાયણ સ્વામી ભજન કરવું તો મૂંઝવણ ટળી જાય, પણ પોતાને કાચું હોય, પણ આ સ્વામીએ વાત કરી છે એટલે એ સ્વામિનારાયણ સ્વામી ભજન કરવું મૂંઝવણ ટળીએ। અને છે કેટલા હરિભક્તોને પણ આવી રીતે વર્ત્યા છે અને મૂંઝવણ ટળી ગઈ છે, એટલે આપણે એ રીતે રહું। સ્વામિનારાયણ હરે। સ્વામી વાત કરી જે ઝીણાબાઈએ મહારાજ પાસે જૂનાનું મંદિર કરવાનું માગ્યું, તે પણ પોતે જ ઉપજાવ્યું હશે,
હવે એ પોત મહારાજ અને આ ગુણાતીત સંતો સત્પુરુષ એ પોતાના માથે ના લે, બીજામાં પ્રવેશ કરીને એ વાત કરે, એટલે આપણને લાગે કે આપણે વાત કરી છે, પણ મહારાજે જ પ્રેરણા કરી હોય અને મહારાજ પ્રેરણા કરે. અને આવી શુભ કાર્યમાં તો મહારાજ પ્રેરણા કરતા હોય અને એ નિમિત્ત બને, પણ પાછળ તો મહારાજ જ છે. ઝીણાભાઈ મહારાજ ઝીણાભાઈએ મહારાજ પાસે જૂનાગઢ મંદિર કરવાનું માગ્યું, તે પણ પોતે જ ઉપજાવ્યો હશે. તે આ મંદિર કર્યું ને તેમાં સાધુ પણ એવા જ રાખ્યા છે. તે આ મંદિરમાં ખરડો તો હજી સુધી કર્યો નથી. જો દાન ધર્મદાન જે બધા લખાય એટલે ખરડો કરો જ નથી, એની મહેનત ચાલુ આવે છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આ લોકની સર્વે ક્રિયા તે છોકરાની રમત જેવી સમજવી. આ લોકની ક્રિયા એટલે આ ખાવું પીવું, ઉઠવું બેસવું અને મકાન ઘર બાર આ બધે મારે કે છોકરાને રમત જેવી સમજીએ. બધું નાશન છે, તુચ્છ છે, ક્ષણિક છે, એ બધું કામમાં આવશે નહીં. એટલે મહારાજે કહું કે છોકરાને રમત, કારણ કે દેખાય તો છે, ના પાડી શકતા નથી, તો મારે કે ભલે પણ છોકરાને રમત જેવી સમજવી. જો આપણે તમે નાના હોય તે ત્રણ પૈડાની ગાડીમાં રમતા, પણ પછી મોટા થાય, મોટા થયા પછી સોનાની ગાડીમાં તમે ત્રણ પૈડાની ગાડી ફેરો ના ફરીએ. એટલે એ બાળપણ, એટલે મહારાજે કહ્યું કે આ બધે લોકની બધી ક્રિયા બધું દેહધારી દેહને લગતું બધું જે છે એ બધી બાળકની રમત જેવી સમજી. માલ માનવની એમ નિરંતર જોયા કરું, ભલે આપણે તો છીએ સંસારમાં છીએ, ખાવું પી ઉઠવું બેસવું મકાન ઘર બાર બધું છે, પણ માલ માનવની એ મુદ્દો છે. એમ ગુણાતીતાન સ્વામીને મહારાજે કહ્યું કે તમે બધા ઘર બાર હોય એને બધું બારી કરીને તમે આવો તો તમે દીક્ષા આપીએ. એ તો ઉપડ્યા. મહારાજે કહ્યું કે આ તો સાચે સાચ બધું કરી નાખશે. તો પાછા બોલાયા, પછી મહારાજે કહ્યું કે આ તમને ઘર બાર બારવાનું. મહારાજ કે આ બહારથી તો અંતરથી તો બારી જ નાખ્યું છે, પણ બહાર હતે તે તમારી આજ્ઞા છે તો બારી નાખશું, પણ જે અંતરથી મુદ્દો પકડવાનો છે, અંદર બધું ભરી ગયું હોય તો તમને કોઈ વાંધો નહીં, પણ બહાર ગમે એટલું હોય, ઉપાધિ હોય તે ઉપાધિ વર્ગે, પણ અંદરનું જે અત્યારે કેટલા હરિભક્તો હોય એ બિચારાને આ આવે એટલે ઉપાધિ વર્ગે છે. પણ જે સ્વામી કહું કે અંદરથી બારી નાખવું, બધું જ ખાક કરી નાખવું અને કાંઈ રાખવું નહીં અંદર, તો તમે નિર્લેપ અહીંયા જ પણ અક્ષરધામનું સુખ આવે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે, મહારાજ કહેતા જે અમારામાં જે ગુણ ને અવગુણ છે તે કહીએ છીએ, જે અમારામાં ગુણ અવગુણ છે. હવે મહારાજ મર્મની વાત કરે છે, એમનામાં તો કોઈ અવગુણ છે જ નહીં. સર્વે દોષે રહિત, સર્વે ગુણે સંપન્ન એવા છે. એ તો સત્પુરુષની મુક્તોની પણ વાત એવા છે, પણ મહારાજે વાત કરી આપણે સમજાવવા માટે વાત કરે છે.
મારા કહેતા જે અમારામાં જે ગુણ ને અવગુણ છે તે કહીએ છીએ, જે અમને આખા બ્રહ્માંડના જીવ માને પણ તેનું અમને માન ના આવે. આખા બ્રહ્માંડ અત્યારે સત્પુરુષ યોગી અપા પ્રમુખ સ્વામી મહારાજ અને પણ એવું છે, તો મહારાજની તો ક્યાં વાત કરવી. એ અમારામાં ગુણ છે ને અમે અનેક જીવને સમાધિ કરાવીએ પણ મુક્તાનંદ સ્વામીને તથા ગોપાલ સ્વામી સમાધિ કરાવીએ નહીં, એ અમારામાં અવગુણ છે. હવે એમાં શું અવગુણ છે, એમની મરજીની વાત છે સમાધિ કરાવે કે ના કરાવે. પણ મારે કહ્યું કે જાણીને મેં મુક્તાનંદ સ્વામી ગોપાલ સ્વામી સમાધિ કરાવીએ જ નહીં, કેમકે એ બધા એમાં માલ માને ને અવરે રસ્તે ચડી જાય. પણ એમને તો જ્ઞાને કરીને સમજણ કરીને આપણે નિર્લેપ રાખ્યા છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, કોઈ ભગવાન સંભાળે તેની સેવા મારે કરાવી, તેના લુગડા મારે ધોવડાવવા ને તેને મારે બેઠા બેઠા ખાવા દેવું છે. ભગવાન સંભાળે બધાને પ્રતિતિ આવતી નથી, પણ ખરેખરી વાત છે આમાં આપણે પ્રતિતિ આવી જાય તો જો ભજન જ કરવાની વાત છે. જો આપણે કોઈ ભગવાન સમાય તેની સેવા મારે કરાવી, આ સેવા એ આપણે સુખ શાંતિ રહે અંતરમાં એ જ સેવા કરાવી કહેવાય. અંતરમાં બળાપો રહે અને બધું ધન માલ મિલકત બધી ગમે એટલી હોય તો શું કામનું, તો અંતરમાં સુખ શાંતિ રહે એ ભજન કરવાથી થાય છે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ચોખ્ખું જ્ઞાન થવાનું કહ્યું છે. બે ચાર પાંચ જણ એક રૂચિવાળા બે ચાર પાંચ વર્ષ સુધી એકાંત સ્થળમાં નિરંતર ગોષ્ઠી કરે તો આત્મા પરમાત્માનું જ્ઞાન થાય. જો આપણે આ ચાલુ બધું કથાવાર્તા કરીએ છીએ એના પગે એ ચાર પાંચ એક રૂચિ વાળા એક જણની ભિન્ન રૂચિ હોય તો એ દખલ કરે, એક રૂચિ વાળા અને એ બધા આત્મા પરમાત્મા જ્ઞાનની રૂચિવાળા એવા હોય તો મહારાજે કહ્યું કે ચોખ્ખું જ્ઞાન થવાનું કહ્યું છે. બે ચાર પાંચ જણ એક રૂચિવાળા બે ચાર વર્ષ બે પાંચ વર્ષ સુધી એકાંત સ્થળમાં નિરંતર ગોષ્ઠી કરે તો આત્મા પરમાત્મા જ્ઞાન થાય. એટલે આપણે ચાલુ કથાની વાત નથી, એમાં ચાલુ કથામાં તો સાંભળ્યું ના સાંભળ્યું એવું થાય અને કોણ પાઠ લેનાર છે કોણ ટોકનાર છે, એટલે જેમ ફાય એમ ગ્રહણ કરે, કથા ગ્રહણ કરે અને પોતાનું મન ધૈર્ય ઉમેરે અને બીજું કંઈ ત્રીજું થાય એટલે એવું નહીં. આ બધા એક રૂચિવાળા હોય, આત્મા પરમાત્મા જ્ઞાનની રૂચિ ધરાવતા હોય અને એ પણ બે પાંચ વર્ષ સુધી એકાંત સ્થળોમાં ગોષ્ઠી કરે ત્યારે આત્મા પરમાત્માનું જ્ઞાન થાય. ચોખ્ખું જ્ઞાન થવાનું કહ્યું છે. બે ચાર પાંચ જણ એક રૂચિવાળા બે ચાર પાંચ વર્ષ સુધી એકાંત સ્થળમાં એકાંત સ્થળમાં ગડબડ બધી પ્રવૃત્તિ ચાલતી હોય આ બધું એ નહીં, એકાંત સ્થળમાં એટલે કેવળ આત્મા પરમાત્માનું જ્ઞાન
ની વાત થતી હોય એવા એવા સ્થાનમાં જ્યાં બીજી કોઈ ગડબડ ના હોય. તો જો કહ્યું ને બે ચાર પાંચ એક રૂચિવાળા, એટલે જાજુ વધુ ટોળું નહીં, વધારે વ્યક્તિ નહીં, એ પાંચ પાંચ વર્ષ બે પાંચ વર્ષ સુધી એકાંત સ્થળોમાં જ્યાં કોઈ ડિસ્ટર્બન્સ ના થાય, કેવળ આત્મા પરમાત્માનું જ્ઞાન થતું હોય, એવી રૂચિવાળા ગોષ્ઠી કરે તો આત્મા પરમાત્માનું જ્ઞાન થાય. તેમજ સારું ખાવામાં, સારા લુગડામાં એ આદિ અનેક વિષય છે, તે સ્થળેમાં જેવું સારામાં બંધન છે એ ઉત્તરતામાં નથી. જો યોગી અપ દાંતન કાપીને લાવતા, 300 દાંતન કાપીને લાવે અને પછી કાપીને લાવે, એમાં પોતે સારામાં સારું દાંતન કાઢી લેવું નહીં, છેલ્લું વચ્યું હોય એ દાંતન લે. એટલે ઝીણી ઝીણી બાબતો એમને વૈરાગ દેખાય. તો નહીં તો બીજા તો હોય એ કાપીને લાવે, બરાબર સેવા કરી, પણ પોતે સારા સારું દાંતન વીણી લે, પછી બીજાને જે થવાનું હોય થાય. એ તમે સારું ખાવામાં, સારા લુગડામાં એ આદિ અનેક વિષય છે, તે સ્થળેમાં જેવું સારામાં બંધન છે એ ઉત્તરતામાં નથી. આ સૂક્ષ્મ વાતો છે. જે ખરો ખપવારો હોય, મુક્ષુ હોય, એને આ ગમ પડે. એ તો બિઝનેસ છે. જે ઘણી વાર એવું હોય છે, જે હાથ લઈને નાખે ને, ના ઉતરતામાં જ યોગીઓ પણ ઉતરતામાં જ છેલ્લે વધે અને એમાં જો 300 દાંતન હોય એટલે 350 દાંતન લાવે, એટલે 50 તો વધે, તો 50માં એ ઉતરતું લે. એવું એમની ચોઈસ. પણ જીવને જ્યાં સુધી રાગ છે ને જ્ઞાનની કસર હોય ત્યાં સુધી આ વાત સમજાય નહીં. જ્યાં સુધી જીવને રાગ છે, ખાવા પીવામાં તાલમેલમાં હોય અને રાગ છે, અને જ્યાં સુધી રાગ છે ને જ્ઞાનની કસર હોય, જ્ઞાન હોય તો બધું કાંઈ વાંધો જ ના આવે. જો ગુરધનભાઈને મીઠું ને સાકર બે સરખું બે મુઠ્ઠી ભરે, એ જ્ઞાનની કસર હોય, એટલે એમાં રસ જ નહીં ગમે હોય. એટલે ભોગવવું તો પડે, ખાવું તો ખાવું પીવું પડે, પણ જેવું સારામાં વૃત્તિ તળાય એ જ્ઞાનની કસર છે. અને આપણે રાગ છે, રાગ છે અને જ્ઞાનની કસર છે, એ બેમાં જાત. આ વાત છે કોના માટે છે? ખરેખર મોક્ષ હોય એના માટે છે. જે મોક્ષ અખંડ મોક્ષને વિઘ્ન ના આવે એમાં એ રુચિ હોય તો જ બચે. નહીં તો આપણને થાય સત્સંગ કરીએ છીએ, પણ સત્સંગ કેવો થાય છે એવું ભગવાનને ખબર પડે, આપણને ખબર ન પડે કેવો સત્સંગ થાય છે. પણ જીવને જ્યાં સુધી રાગ છે ને જ્ઞાનની કસર હોય ત્યાં સુધી આ વાત સમજાય નહીં. એટલે પદાર્થનો વિચાર આદિ અંતનો કરવો, પણ મધ્યમાં ના જોવો. મધ્યમાં તો મોહ રહ્યો છે, એ અજ્ઞાન છે. જો આપણે જલેબી પેંડા લાડુ હોય, પહેલાં તો સરસ હોય,
ભાઈ પરિણામ કેવું હોય, એવી દુર્ગંધ મારે, અને જેટલો સારો પદાર્થ હોય એટલી વધારે દુર્ગંધ મારે. એવી સાદો હોય રોટલો હોય એ દુર્ગંધ ના મારે, પણ જેમ રસકસવાળું હોય એમ વધારે દુર્ગંધ મારે. એટલે એ વિચાર કરું સ્વામી, આદિને અંતનો વિચાર કરો, મધ્યમાં મોર હોય છે, મધ્યમાં એ અજ્ઞાન છે, મોહ એટલે અજ્ઞાન. એમાં આપણે સારા વાના ના થાય. એટલે આ ટૂંકમાં ખરેખર ખફવારો હોય, મોક્ષનો ખફ હોય તે આ વાત આવે, તો બીજા તો સામાન્ય ચીલામાં વહેતા થાય. એટલે આદિ અંત ન કરવું, પણ મધ્યમાં ન જોવું. મધ્યમાં તો મોહ રહ્યો છે એ અજ્ઞાન છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ઉપાસના ચોખ્ખી સમજી, જે આપણે ઉપાસના જે ઉપાસના હોય, જેવા ઉપાસ્યદેવ હોય એટલું બળ આવે. એમાં અરે આપણા મહારાજ હતા, મહારાજની હયાતીમાં પણ ગુણાતીતાન સ્વામી જે વાતો છે એ ઉપાસના ઉપર લઈ જાય, આજ્ઞાન ઉપાસના ઉપર. અને બીજી બધાની વાતો વાંચો તો સારી લાગે, રુચિકર લાગે, પણ કામ ન થાય. એ આ તો તળને ફળ કરી નાખે, વિષય અળગામાં અળગું કરે, લેસ ના રહે સંસાર. એ બધી સ્વામીની વાતો, જે સ્વામીની વાતો જો બધી વાતો બીજા બધી હોય, પણ સ્વામીની વાતો એ પાંચ વાતો વાંચે તો એમ કંટ ચડી જાય. સમજતો હોય, ના સમજે તો એને તો સ્વામીનો મહિમા, સ્વામીનું જીવન, સ્વામીનું વર્તન એ બધું મેરી પડે. એની તો વર્તનના એનું વાતો તો મોટી મોટી કરતો હોય તો એ કામમાં ના આવે. તો જે સ્વામીનો બધી રીતે પાદરું પડે, એક એક અંગ સ્વામીનું વર્તન ને એ બધું. વર્તન તો કેટલું વર્તન, જળભર જેવી સ્થિતિ, આ દેહને ખાસડા જેવું કરી મૂકી દે, કે આ સૂરો કળર કળર ભાંગી જાય. એટલે એ સ્વામીનું તો જીવન બધી ત્યાગ વૈરાગ, અને તે મૂર્તિમાં ખાલી કહેવાની. આપણે તો વાત કરીએ છીએ પણ વર્તનમાં હોય કે ના હોય, સ્વામી તો બધી વાતે. પણ મધ્યમાં ના જોવું, મધ્યમાં તો મોર આવશે એ અજ્ઞાન છે. જો આ બાળક હોય ત્યારે એમાં હેત થાય, બાળક જેવું હેત થાય, અને વૃદ્ધ થાય એનો એ જ બાળક હોય, પણ 80 વર્ષનું થાય ત્યારે ડાચામાં બધા ફરી જાય. તો મધ્યમાં જુવાન હોય એમાં જ મોહ થાય. એટલે એ બધું આદિ અંતનો વિચાર કરે બધી વાતમાં. જે પહેલાં લોટ હોય, ખાંડ હોય, બધું જુદું જુદું, એમાં મોહ ના થાય. પણ લાડુ બને ત્યારે મોહ થાય, અને પછી પરિણામ તો એવું આવે, આપણે પોતાની નિષ્ઠા તો આમ કરવી પડે, ના કે લગાવવું પડે. એવી આપણે જલેબી લાડુ એ ખાતા, પણ પૂટ ધોવા
કેટલું નફરત આવે. તે એટલે સ્વામી કહ્યું કે આદિઅંતનો વિચાર કરો અને મધ્યમાં મોહ રહે છે, એ અજ્ઞાન છે. એની એ જ વસ્તુ છે, એ કાંઈ નહીં. પણ લોટ તરીકે હતું ત્યારે કેવું હતું અને અંતે પરિણામ કેવું આવે, મધ્યમાં જ મોહ રહે છે. એ સ્વાય કે એ જ અજ્ઞાન છે. એ વિચાર કે ભોગવું ખરું, ભોગવું ખાવું પીવું પડે, પણ આવી રીતે મનમાં હોય, મનમાં ત્યાગ વિરાગ તે બધું બંધન ના થાય અને મોક્ષનો માર્ગે સરસડાટ ચાલુ જાય. સ્વામિનારાયણ હરિ સાંઈ વાત કરીજે, ઉપાસના ચોખ્ખી સમજવી, મહારાજનું સર્વ કારણ પણ સમજવું. સર્વ કારણ પણ જે બીજા કોઈ કરતા નથી, એક સીધી મહારાજ જ કરતા છે, એ સમજવું, ચોખ્ખું સમજવું, એ ઉપાસના કહેવાય. બીજાને કરતા પણ ભાવના હોય, એક હરિભક્ત મારી પાસે બેઠા હતા, એમને વાત કરી કે સ્વામી મારા શેઠ બહુ સારા.

પગાર આપે, એવા શેઠમાં રહીને આપે છે. પછી ખરેખર મૂર્ત યોગીઓ અપાય છે પગાર શ્રીજી મહારાજ. એટલે સર્વ કરતા પણ આ મહારાજની વાત કરી. ઉપાસના ચોખ્ખી સમજી મહારાજનું સર્વ કરતા પણ સમજવું. એટલે ગમે કોઈ પદાર્થ આપે, આપે ભેટ આપે, એ બધું શ્રીજી મહારાજની સર્વ કરતા પણ છે એવી સમજણ હોય. એ મૂર્ત મારા રીતે આપે છે, બીજા કોઈ આપતું નથી એવી સમજણ હોય. સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે, જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંતગણ શુદ્ધ થાય છે. અંતક સાબુથી શરીર સાફ થાય, અંતગણ સાફ ના થાય. અંતર્ગ વાતો સાંભળે અને વાતો પણ ગુણાતીન સ્વામી આવી વાતો સાંભળે તો અંતર શુદ્ધ થાય. બીજામાં તો ઉડતું બગડે અંતગણ. જેમ જેમ વાત સાંભળો તેમ અંતગણ શુદ્ધ થાય છે, અને જેમ જેમ અંતગણ શુદ્ધ થાય તેમ તેમ વાત સમજાય અને સુખ પણ થાય. જેમ જેમ અંતગણ શુદ્ધ થાય તો વાત પણ સમજાય અને સુખ થાય. સ્વામિનારાયણ ભગવાનની જય.

શ્રીજી મહારાજને પણ કુટુંબ છે, પરિવાર છે. ગુણાતીતાન સ્વામી મુક્તો એકાંતિક ભક્તો આ લોકમાં, અને મહારાજ કે જે મારા સગા છે મુક્તોને એકાંતિક ભક્તોને, એ મારા સગા છે, એ જ મારા સગાવાલા છે. તો મહારાજને કુટુંબ છે. આપણે પરિવાર છે ને, એમ પરિવાર દિન છે, એટલે મહારાજને, મહારાજે સ્ટાર્ટિંગ કર્યું છે અનાદિકાળથી. અને મહારાજ સંતને બહુ મહિમા કહે છે, અને સંત મહારાજનો મહિમા કહે છે. પણ સંત સંત સંત બધે આવે છે બધા કીર્તનોમાં, બીજા બધા લખ્યું છે. કારણ શું છે? સંત છે મહારાજમાં જોડે છે, પોતામાં જોડતા નથી. એટલે મહારાજને પણ ગેરંટી કે હું સંતનો મહિમા કહીશ તે તો મારામાં જ જોડવાના છે. અને સિક્યોર સિક્યોરિટી તમારે હોય ને કે સ્ટેમ્પ, એટલે સંત ખરેખરા સંત હોય એ ભગવાનમાં જ જોડે આપણને, એટલે ગેરંટી આપે. તમે તમે સંતમાં જોડાવો એ ભગવાનમાં જોડે, એટલે ભગવાનને પણ ગેરંટી કે આ મારામાં જ જોડે છે, એટલે ભગવાન સંતનો મહિમા ખૂબ કહે છે. એટલે એવી બધી વાત છે. અને ગુણાતીતાન સ્વામી તો કહે છે કે જેમ મોટાઈ વધે એમ દાસપણું વધે, એટલે ભગવાનના દાસના દાસ દાસ થાય, એટલે એવી વાત છે. હવે આપણા પરિવારમાં સંપની વાત આવી, બહુ સુંદર કીર્તન છે. બધા બધું આવી ગયું એમાં કીર્તનમાં, બધું જે આપણે કરવાનું છે એ બધું અંદર આવી. અને સત્સંગની એકેય વાત નથી, સત્સંગ એકે વાત કે જે સંપ કરાવે, સંપ કરાવે જ. સત્સંગની એક એક વાત, કોઈ પણ વાત તમે લો એ સંપ કરાવે અથવા ઇન્ડાયરેક્ટલી સંપ ભાગ ભજે. એટલે ગુણાતીતાન સ્વામી

કહ્યું છે કે બે એક રુચિ ના હોય લાખો ને કરોડો બરાબર છે, અને લાખો ને કરોડો હોય પણ રુચિ ના મળતી ના હોય તો કાંઈ નહીં. પછી સ્વામીએ કહ્યું, સંતો પાર્ષદોને ઉપદેશ આપતા હતા અને સ્વામીએ કહ્યું કે સંતો પાર્ષદો આમને આમ આમને આમ તમે સંપીને રહેશો તો તમને કોઈ દોષ કામકાજિક દોષ નડશે નહીં, અને સંપીને નહીં રહો. કુસંપની તો વાત જ નથી, પણ સંપ જો આપણે છે સંપ સંપ જુદી વાત છે, એ ન્યુટ્રલ વસ્તુ છે. આપણે જે કહીએ કે કુસમ છે, કુસમ તો હાવ કચરો કહેવાય, કુસમની કોઈ વેલ્યુ નથી, એ બધું બગાડે તોડફોડ કરે. પણ સંપ નહીં હોય, આપણે ભેગા હોઈએ પણ સંપ ન હોય. તો સ્વામીએ કહ્યું કે આમને આમ તમે ભેગા રહેશો સંપીને રહેશો તો એકે દોષ તમને નડશે નહીં, અને જો સંપીને નહીં રહો તો અલ્પ દોષ તમને સત્સંગમાંથી બહાર બહાર ફેંકી દે છે. તો સંપનો કેટલો મહિમા છે, સંપથી કેટલું બધું કામ થાય છે. શ્રીજી મહારાજ સાક્ષાત જોડી દે છે આપણે. મહારાજ સંપ મહારાજ સાથે જોડી દે છે આપણને. કેટલી મોટી વાત કે સંપી નહીં રહે. એટલે એક તો ઉપાસના જોઈએ મહારાજ સ્વામીની ઉપાસ, અને પછી બધું કામમાં આવે. પણ ખાલી સંપ નહીં, મહારાજ સ્વામીની ઉપાસના હોય અને પછી સંપ હોય કામ થઈ જાય, અક્ષરધામ મળી જાય આપણને. એટલે એ બધી મહારાજે વાત કરી છે. આપણા કુટુંબમાં શરૂઆત કરીએ. કુટુંબમાં કેમ છે, અંદર અંદર પાંચ સભ્યો હોય ચાર સભ્યો હોય તો કુટુંબમાં અંદર અંદર બને છે, અથવા એકબીજાને મહિમા છે, સદભાવ છે. કુટુંબની વાત કરું છું કે અંદર અંદર બીજી બધી વાત કરીએ પણ ઘરમાં જ ચેરિટી બિગિન્સ એટ હોમ, ત્યાં જ પોલ હોય તો પછી ક્યાં બીજું બધું જોર ના કરે. એ સંપની વાત કરીએ હવે જોર ના કરે. તો કુટુંબમાં આપણે સત્સંગી ના હોય તો એ જુદી વાત છે, પણ ચાર જણ સત્સંગી હોય એની વાત કરું છું. તેમાં તો સંપ હોવી જોઈએ, પતિ પત્નીને બનવું જ જોઈએ. ના બને સત્સંગી કુટુંબ ના કહેવાય, સત્સંગ કુટુંબ ના કહેવાય, જંગલ કહેવાય, સરકસ કહેવાય. સંપ હોય તો જ કામમાં આવે. અને જે સંપીને જો એકબીજાને પ્રત્યે આદર ભાવ રાખે એટલે બાળકો તો આદર ભાવ રાખે, પણ તમારે બાળક માટે કઈ રીતે આદર ભાવ, તમે એની વાત બધી સમજો, એની વાત જાણો, વિચારો, એમાં ધ્યાન આપો કે શું કહે છે. આપણે બધા ચાલ આમ કરી દઈએ અથવા કાલે ઉત્તર આપીશ, આમ કરે ભાઈ ઉત્તર કોઈ દિવસ અપાતું નથી, એવી એ બધું બહાના છે. પણ એના માટે ચોખ્ખું કહી દેવું કે મને ખબર નથી, સંતોને પૂછીને વાત એને કરીશ, ગપ્પો ના મારો. આપણે બાળકને ટાળી દઈએ ગમે એમ કે એ તમારા જેવો જ છે, તમારા જેવો સમર્થ છે. અત્યારે બાળ અવસ્થામાં છે એટલું જ.
પણ તમે બાળ અવસ્થા મોટા થયા ને, એકદમ મોટા થયા, ક્રમે ક્રમે મોટા થયા, એટલે એ બધી બધાની ગણતી હોય, એને અવોઈડ નહીં કરવાની, કોઈ પણ રીતે અવોઈડ નહીં કરવાનું બાળકને. સાચું કહેવું, ઘણા એક ભાઈ હતા અમારે વડોદરાના, તે વકીલ હતા, એના દીકરાને કહ્યું કે તું પહેલો નંબર લાવીશ તો ગાડી આપીશ. પછી એ તો પહેલો નંબર આવ્યો, એનું પણ તો ગાડી ના આપી. કહેવાની જરૂર શું હતી? કહીને પછી લબડાવે ને, એટલે એટલે આવું બધું તમે સંબંધ બગડે છે. બાપ દીકરાને વિશ્વાસ ના આવે એકબીજાને, ના એટલે ચોખ્ખો કહે એને એને ક્યાં માગી હતી ગાડી, કે પહેલો નંબર તો ગાડી આપશો. પપ્પાએ જ કહ્યું છે અને પછી ગપ્પું માર્યું. એટલે અમારા હવે ત્યાં વચન ના રાખો ને અને બધું, વચન આપવાની જરૂર નથી. એ કોઈ દાવો કરશે નહીં, કોર્ટ કચેરી કરશે, પણ તમે વચન આપો ને પછી ફરી જાઓ, અને એટલે એમાં સંબંધ બગડે છે આપણને લાગે ને. અંતસ રહે, ભલે ઉપરથી પગે લાગે, પણ અંતરમાં તો રહે કે પપ્પા હોવા છે. એટલે સંબંધ જો સ્વામી સ્વામીની વાતમાં છે, ગમે એવો હોય તેને વશ કરીએ, એ તો આવડવું જોઈએ, એને નમી દઈએ, એને પૂછીએ, એનું રાખીએ, એમ વશ કરીએ, અને આપણે એના થઈ જઈએ તો તે આપણા થઈ જાય. સ્વામી વાત કરી, ગમે એવો માણસ હોય એને વશ કરીએ. વશ કરવામાં દંડો પછાડીને લાકડી, એનાથી વશ નહીં, એ મિલિટરી રૂલ નહીં, એને નમી દઈએ, જે હોય એને નમીએ, એને પૂછે, એને કોઈ અમથા અમથા પણ પૂછે, કંઈ કામ ના હોય તો પૂછે. એ તો કાંઈ કઠણ નથી સ્વામી, કાંઈ કઠણ નથી. આપણે એના થઈ જઈએ તો તે આપણા થઈ જાય. હવે અને સિંહ છે, સિંહ કેટલો પ્રાણી જબરજસ્ત એકદમ, પણ એને વશ કરે છે લોકો સિંહને. તો એવરી હાર્ટ રિસ્પોન્સ ટુ ટેન્ડર લવ, ગમે હોય હાથી હોય ઘોડા હોય, બધા બધાને વશ કરેલા છે લોકોએ. તે દેટ શોઝ વશ થાય. તમે ટેકનિક નેક જોઈએ, આવડવું જોઈએ તો વશ થાય. તો માણસ વશ ના થાય એ તો કેટલી બુદ્ધિ છે, શક્તિ છે, બધું છે, પણ એ સ્વામી કહે આપણે એના થઈ જઈએ તો તે આપણા થઈ જાય. આ વાત છે. પણ જો આપણે જોર જુલમ કરીને એને વશ કરીએ એનો ડબલ ફોર્સ થાય અને ડબલ બગડે તમારે. અને પ્રેમથી, પ્રેમનો કાયદો છે, એની એવરી હાર્ટ રિસ્પોન્સ ટુ ટેન્ડર લવ. એટલે આપણે જે આ કલમ છે એ એપ્લાય કરીએ. અને સ્વામી તો કહ્યું, સ્વામીની વાતમાં છે, ગમે હોય એને વશ કરીએ, ગમે એને વશ કરીએ, એ તો આવડવું જોઈએ, એને નમી દઈએ, એને પૂછીએ, એનું રાખીએ, એનું સારું વશ કરીએ, એ તો કાંઈ કઠણ નથી. આપણે એના થઈ જાય તે આપણા થઈ જાય. આ જો આ સ્વામીની વાત છે, અક્ષર બ્રહ્મની વાત છે, એ કેટલું અંદર મર્મ હોય. એટલે આપણે આ પ્રમાણે બધું સત્સંગમાં આપણે સંપ કહેવાય,
એટલે સત્સંગની કોઈ વાત એવી નથી કે તમને સંપ ના કરાવે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સંપ ઉપર જ લઈ જાય. અને એટલે તો સ્વામીએ કહ્યું, એટલો ભાર મૂક્યો કે ગમ્યો દોષ હોય સંપીને તો નહીં નડે, અને સંપ વિના અલ્પ દોષ હોય તો સત્સંગ બારમાં. અને પ્રાણીઓમાં હોય છે, હાથીના ટોળા હોય છે, હાથીના એક જેવો હાથી છૂટો પડે ગયો એ મરી જાય, સિંહ બધા એને ફોલી ખાય ખાયેલી, અને હરણિયા છે એ ટોળામાં હોય છે, બધા પ્રાણી લગભગ ટોળું હોય છે. એ સંપીને સંપરે એને સમજ હોય કે ના, પણ એ સિક્યોરિટી એ સમજે, એટલે સંપથી બહુ કામ થાય. પણ માણસ સમતો નથી, માણસ સમજી શકતો નથી, અને સમજે છે નથી સમજતો એવું નહીં, પણ એને કરવું નથી. એને શું નડે છે, સમજે છે બધું, પણ તો એ સંપી શકતો જ નથી. આ માયા એને સ્વભાવ, એને જે સંપીને કામ કરે તો બહુ મોટું કામ થાય. બધે સંપ દેખાય છે, આ સૂર્ય ચંદ્ર, આ જો સૂર્ય કહે કે હું એક કલાક મોડો ઉઠીશ, શું દશા થાય. ચંદ્ર કહે કે હું નહીં, આજે પૂનમ હોય આજે દર્શન નહીં દઉં, તો શું દશા થાય. એ બધામાં હાર્મોની છે, બધી દેખાય, પણ એકબીજા અનુકૂળ થઈને આ બોડીમાં જ જુઓ ને, બોડી તો હાર્ટ કંઈ કહું આજે કામ નહીં કરું, બધું તંત્ર ખોરવી જાય, ઉપડી જાય. એક કલાકે જો હાર્ટ કામ ન કરે કેટલું બધું થઈ જાય, કિડની કે આપણા હાડકા ચામડી બધા જ જો પ્રોટેક્શન છે. આ ચામડી દેખાતું નથી પણ કેટલું બધું કામ કરે, ચામડી ના હોય તો બધા બેક્ટેરિયા વાયરસ કામ કરી જાય, ફોલી ખાય તમને. એટલે બોડીમાં તંત્ર છે, એક સરખું ચાલે છે, એકબીજાને અનુરૂપ, એકબીજા સંપીને. કાર્ય જુદું હોય પણ સંપીને પોતપોતાનું કાર્ય કરે અને બીજા સાથે સંપ રાખે. પોતપોતાનું કાર્ય કરે એટલું નહીં, બીજા સાથે સંપ, કોઓર્ડિનેશન, એ બધું આખું તંત્ર. એટલે બધે સંપ દેખાય, બધા આખી યુનિવર્સમાં સંપ દેખાય. સંપ ના હોય તો તંત્ર ચાલે જ નહીં, સંપીને બધું આ તંત્ર ચાલે છે. અને શ્રીજી મહારાજે પણ વાત કરી.

ટૂંકમાં મહારાજે વાત કરી કે સમ સુરત ભાવ દયા મર્યાદા જ્યાં હોય ત્યાં ભગવાન વસે છે. જો સમ એક મેઇન પાર્ટ આવે, સમ સુરત ભાવ એક જ છે, સમ સુરત ભાવ અને એકતા, આ ત્રણેય એક એક એક સંપની વસ્તુ છે, સંપને અનુરૂપ થાય. તો સંપ સ્વરૂપ ભાવ અને દયા મર્યાદા જ્યાં હોય ત્યાં પ્રભુ વસે છે. એ બધું સંપ કરાવે, દયા મર્યાદા અને સંપ સ્વરૂપ ભાવ તો છે જ, જ્યાં હોય ત્યાં ભગવાન વસે છે. એટલે અને માય કે સમ સ્વરૂપ ભાવ ના હોય તો ધર્મ માત્ર કથન માત્ર છે. તમે ગમે એટલા ધર્મ પાળો, નિયમ પાળો, સંપ ના હોય તો માય કે કથન માત્ર છે. આકાશમાં ઉડતો હોય, આકાશમાં ઉડે તો બધા માણસો ખેંચાઈને આવે. કોઈ એક માણસ આકાશમાં ઉડતો હોય, જસ્ટ ઇમેજિન, બધા જ દેવ જોવા માટે પ્રયત્ન કરે. સગડ હોય તો પહોંચી જાય જોવા ને કેવી રીતે ઉડે છે. તે કરે તો એ મહારાજે શું કહ્યું, આકાશમાં ઉડતો હોય પણ સમ સુરત ભાવ ના હોય તે કથનમાં તો કાંઈ નહીં, એની કોઈ વેલ્યુ નહીં. તો મહારાજ સંપની માટે ભાઈ કેટલું જબરું વાત કરે. પ્રમુખ સાહેબ આવે કે જ્યાર કહીને પણ સંપ રાખવો પડશે. યોગી આવે તો કેટલી હાડ મારી હતી પૈસાની, એક આનો પૈસો આવે ને એક આનો પાંચ પૈસા આવે તો ભયો ભયો, એટલી બધી ખેંચતાણ હતી. તો એ યોગી આવા કે અમે પૈસા નથી જોતા, અમે સંપ જોઈએ. આવા વખતમાં આપણે તો પૈસા બધા હોય એટલે આપણે તો કહી શકીએ પૈસા નથી, તો એ નથી કહેવાતું. બધી સગવડ હોય તો સંપની વાત સમજતા જ નથી કોઈ. આપણે સમજ્યા છીએ એટલે સંપની વાત દ્રઢ કહીને રાખવી. અને બધે આખે સૃષ્ટિમાં હાર્મની માટે સંપની જરૂર છે. તો આપણે રાખીએ અને ભગવાનને પામીએ સહેજાનંદ સાહેબ.

0: ઘટપુરમાં જીવા ખાચાના દરબારમાં સંતોને વાત કરતા શિયરે કહ્યું, અમારો જેને આશ્રય કર્યો છે, અમારો જેને આશ્રય કર્યો છે તેને અમારે શુદ્ધ કરવા છે. ગંદા છે, ઉપરની વાત નથી, આ અંતર શુદ્ધ કરે. પરોતભાઈ હતા જે હરિભક્તો હોય ને, આમ કરે, ઉપરથી ખેડૂત હતા એટલે પરસો થાય ને બધું થાય, એટલે આમ તે વખતે પેલું નહોતું, અને હોય તો એમને તો પહોંચે જ નહીં, એટલે ઉપરથી દુર્ગંધ આવે. પણ અંતર મહારાજે કહ્યું, મુક્તાન સ્વામીને બ્રહ્માંડ સ્વામી કહ્યું, તમે તો હજુ ગુણ બુદ્ધિવાળા છો, અમારા ખરેખર હરિભગત તો પરોધન ગોધનભાઈ છે. જો એટલે એ શુદ્ધિની વાત છે. જેણે જેણે અમારો જેણે આશ્રય કર્યો છે તેને અમારે શુદ્ધ કરવા છે, એટલા માટે જ અમે પ્રકરણ ફેરવીએ છીએ અને સત્સંગમાં ફરીએ છીએ. મારાને શોખ નથી મિલિટરી કાયદો, પેલો પોતાનો બધાનો વશ વર્તાવ એવું નથી. આ કારણ આવું છે કે આ મહારાજ 114 પ્રકરણ ફેરવ્યા, એટલે શોખ નથી. મહારાજ સંતોની પદડી કાઢતા રહેવું નથી. આ કારણ આ છે કે અંતર શુદ્ધ કરવું છે. માંડવીમાં શ્રી હરિ કે, જેણે જેણે મારું શરણનું લીધું છે તેને ક્યારે દુઃખ પડવા દઈશ નહીં. હવે વિશ્વાસ રાખો તો વાત બને. તે મોટર બંગલોની વાત નથી કરતા, મને પૂરું થઈ રહે, અન્વસ્ત્રે દુઃખી ના થાય એટલી જ મહારાજે ગેરંટી આપી છે. બીજું બધું તો મોક્ષ ખાતે જમે થાય, વધારે થાય. માંડવીમાં શ્રી હરિ કે, જેણે જેણે મારું શરણનું લીધું છે તેને ક્યારે દુઃખ પડવા દઈશ નહીં. સંત મારા પરમ નિધિ છે. જેને સાધુ કહેવાય, અસલી સાધુ, એ સંત મારા પરમ નિધિ છે, એટલે સર્વસ્વ છે. એવા સાધુ હોય, મારું સર્વસ્વ છે. દુકાળ પડે તો મહારાજના વખતમાં તો મહારાજે સંતોને કહ્યું કે તમે ગામડે જતા નહીં, કેમ કે હરિભક્તોને પૂરું પડતું નથી, તમે જાઓ 2-4-5 જણ તો એને બહુ તકલીફ પડે. તો પરોતભાઈ ત્યાં ઊભા થાય કે મહારાજ, 2 દુકાળ ક્યાં પાડો, એક તો દુકાળ હતું જ અને આ સંતો ના આવે તો બીજો દુકાળ. તો મહારાજે કહ્યું, એમ તારે સંતોને છૂટ આપી પર્વતભાઈને ત્યાં જજો. એટલે મહારાજે કહ્યું, આ પર્વતભાઈ મારું સર્વસ્વ લઈ જાય છે. જેવા સંતો હતા, નિર્માની હતા, ધ્યાની હતા, જ્ઞાની હતા, સેવાભાવી હતા, એવા સંતોની વાત મહારાજ કરે છે. જેણે જેણે મારું શરણું લીધું છે તેને ક્યારે દુઃખ પડવા દઈશ નહીં. સંત મારા પરમ નિધિ છે, તેનાથી મારે અધિક કોઈ નથી. સાધુ થવું પડશે. તેનાથી મારે અધિક કોઈ નથી. હું અક્ષરધામથી અધિક માનું છું, સંતને હું અક્ષરધામથી અધિક માનું છું. એટલે અક્ષરધામ તો છે જ એમના, મહારાજના, બે જુદા પડતા જ નથી. છ છ એકને દિશો છો દોય. પણ મહારાજે કહ્યું કે સંતને હું અક્ષરધામથી અધિક માનું છું. મારા એ મહારાજ સ્વામી તો એક અંગ જ છે, એક જ કહેવાય. અને પછી આ મારા સંતને અક્ષરથી અધિક માનું છું એવું મહારાજ કહે. કાર્યાણીમાં શેરી કે સંત મળે છે ત્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. બીજા કોણ કરાવે? સેલ્સમેન હોય એ પોતાના માલને ખપાવે, પણ એ તો ખોટું ખરું હોય તો ખપાવે, એને ઉપમા ન દેવાય. આ તો સંત ખરેખરા છે, ભગવાન ખરેખરા છે. તો એમને સંત સમાગમ કરે તો આ વાત ધ્યાનમાં આવે. સંત મળે છે ત્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. જેને ભગવાનનું સ્વરૂપ ઓળખાયું તેનો વિચાર અતિ બળવાન હોય. જો અહીંયા જેને ભગવાનના સંત ભગવાનનું સ્વરૂપ ઓળખાયું એની વાત છે. એટલે આપણે જો ઓળખાયા નથી, મળ્યા છે ખરા પણ ઓળખાયા નથી, તો બધું ગડબડ સડબડ ચાલે છે. હજી ઓળખાય તો એક જ વાત ઉપર આવી જાય. જેને ભગવાન સ્વરૂપ ઓળખાયું તેનો વિચાર અતિ બળવાન હોય. અતિ બળવાન હોય એટલે આત્માની વાત અંદર છે. જેમ પારસમણી પ્રાપ્ત થઈ છે તે છાની રહેતી નથી, તેમ જેને ભગવાનનું જ્ઞાન થયું તેની રીતભાત બદલાઈ જાય છે. ભલે ઉપરથી ના બદલાય, ઉપર જેવું હોય, ખેડૂત હોય, ગરીબ હોય, તવંગર હોય, ઉપરથી જેવું છે એવું જ રહે, અંદર બદલાય, અંદર બદલાય. તવંગર હોય, પૈસાવાળો હોય તો અંદર બદલાય, ઉપર ખબર ના પડે. ગરીબ હોય, ખેડૂત હોય, જે હોય, પણ અંદર બદલાય છે ઉપરથી. એટલે તમે 10 વર્ષ પહેલાં મળ્યા હોય, 10 પછી મળો તો તમને સરખું જ લાગે ઉપરથી, પણ અંદર બદલાય છે. અંદર જ્ઞાન જેમ થતું, જેમ જેમ જ્ઞાન થતું જાય એમ અંદર શુદ્ધ થાય, આત્મિક ભાવ આવે, એકાંતિક ભાવ આવે. એનાથી જે સેવા ભક્તિ કરે એ બદલી જાય. જ્ઞાન માર્ગની અને સંસારની બંને રીત જુદી છે. જોવા ઘણા એવા ને એવા જ હોય, જેવા હોય કદાચ બગડે ખરા. હા, મનુષ્યભાવ આવે, સત્સંગમાં બધા દિવ્ય છે એ ભાવ મટી જાય, અને બીજું તાણે, બીજું ફંટાઈ જાય. આવું થાય, સત્સંગમાં રહેતો હોય, 50 વર્ષ જૂનો હોય તો એવો ને એવો જાય. અને આજે અંદર શુદ્ધ થતું જાય, જે દીવ માર્ગ, દીવપણાનો માર્ગ પકડે એને અંદર બધું બદલે. અને દીવ ભાવ તો જબરજસ્ત છે. દીવ ભાવ તો એકદમ બદલાઈ જાય, એકદમ બદલાઈ જાય. જ્ઞાન માર્ગની અને સંસારની બંને રીત જુદી છે. ગઢપુરમાં જીવેન્દ્ર રૂપના દરબારમાં શ્રી વાત કરતા કહ્યું, જેના હૃદયમાં ભગવાનની ઉપાસના હોય તે સેવક થઈને વર્તે, જો કોટો ના ચડી ગયા પણ નમ્ર થાય. જેના હૃદયમાં ભગવાનની ઉપાસના હોય, ઉપરથી નહીં, ઉપરથી પૂજા આરતી બધું કરે બધા, એ સારું છે, ખોટું નથી, પણ તો અંદરની વાત છે. અંદર ઉપર 24 કલાક એને આરતી છે, 24 કલાક બધું જે સેવા ભક્તિ પૂજા બધું જ હોય, પણ તો એ કરે. શ્રીજી મહારાજ પોતે પૂજા કરતા, હવે અમને કોની વાત. એટલે આપણે અંદર ગડબડ ના કરવી, અંદર હોય તો આપણે ઉપરથી જે ધ્યાન ભજન ભક્તિ સેવા એ બધું જ કરવાનું છે. શ્રીજી મહારાજ અને પ્રમુખ સાંઈ સુધી બધા ગુરુએ કરવી, બધી સેવા કરી છે, બધું જ કર્યું છે. એટલે અંદર તો હોય, અંદર તો યોગી બાપાને પૂછવામાં આવ્યું કે તમે ભગવાનનો સાક્ષાત્કાર ક્યારે થયો, તમે અખંડ છે. અમે પેલા લેખ આવતું હતું ભવન જર્નલમાં, એમાં મને ક્યારે ભગવાનનો અનુભવ થયો એ બધી સિરીઝ આવતી હતી, જુદા જુદા સંતો લખતા હતા. એટલે સંતો પરોક્ષના સંતો બધા એ લખતા હતા. તો યોગી પણ પૂછવામાં આવ્યું કે બાપા તમને ક્યારે સાક્ષાત કરશો, બાપા અમે અખંડ છે. જો અંદર તો છે જ, પણ તો ઉપરથી બધું કરે છે, બધું પૂજા પાઠ જે બધું કરવાનું હોય બધું કરે. અંદરનું ખાતું જુદું છે, તો પેક ફિક્સ ડિપોઝિટ, એમાં અડવાનું નહીં, તો ઉપરથી બધું કરે. મહારાજ આ કરતા હતા તો કોના માટે? આપણા માટે. જો ગમે એટલું જ્ઞાન હોય ને, તમે પૂજા પાઠ બધું ના કરો તો ચેલાઓ તો તૈયાર છે, એ 10 ગણું ના કરે. એટલે મહારાજ અને સંતો આ બધી રીત ચલાવીએ અને પ્રમાણે કરતા જ હોય છે. બહારના ભક્તોને પોષણ માટે ગઢપુરમાં જેવેન્દ્ર નૃપના દરવાશી વાત કરતા કહ્યું, જેના હૃદયમાં ભગવાનની ઉપાસના હોય તે સેવક થઈને વર્તે, બાપ થઈને નહીં. જેટલી ઉપાસના દ્રઢ થાય એટલા સેવક સેવક સેવક. એ ગુણાતીતાનુસાર આદર છે સેવકનું, મહારાજના સેવક છે. ભગવાનના જે દાસ તેનો પણ દાસ થઈને વર્તે, ભગવાનના દાસ એનો પણ દાસ થઈને વર્તે. એટલે આમાં તો માલ છે, દાસના દાસના દાસ થઈને વર્તે, બાપના બાપના બાપ. રીત ખોટી, સાવ ખોટી છે એકદમ. યોગી બાપા એકવાર એક હરિભક્ત હતા, તો બાપા કહ્યું, એમનો દીકરો હતો નાનો, તે વખતે 7-8 વર્ષનો હતો. બાપા કહે કે આની ચરણ મારે ધોઈને પીએ છે તો દાસ કહેવાય. ભગવાન સિવાય તેને બીજી કોઈ આશા જ ના હોય, ભગવાન સિવાય બીજું કાંઈ ખપે નહીં. બીજું આનંદ જન્મથી બધું કેટલી ગડબડ સડબડ કરી છે, હવે એમાં બધું કાઢવાની વાત છે. હવે એક ભગવાન પધરાવા સિવાય બીજું કોઈ વાત નહીં. ભગવાન પણ આવા ઉપાસકને દુર્લભ માને છે. એટલે શુદ્ધ ભગવાન સિવાય બીજું કાંઈ જોઈએ નહીં એવા હોય અને ભગવાન એને દુર્લભ માને છે. એવા કોક ઘણા ગાંઠા હોય એટલે એવાની ભક્તિ મારા ખૂબ પ્રેમથી સ્વીકારે. ભગવાન પણ આવા ઉપાસકને દુર્લભ માને છે અને તેનાથી પણ માત્ર દૂર રહેતા નથી, અખંડ ભેગા જ હોય. તને લાગે બધી ઉપરથી ક્રિયા કરે, બધું ખાવું પીવું, ઉઠવું બેસવું, આરસ મરોડવી, બધું જે બધું દેહના ભાવ દેખાડે, પણ મહારાજ એમને અખંડ ભેગા રહેશે. એવી ઉપાસનાવાળાની સમજણ ઊંચી હોય છે. બધા ઘણા હોય ને, અમુક સુધી દોડે, આમ ખૂબ દોડે, પહેલો નંબર લાવતા એવું દોડે, પણ પછી અટકી જાય, અમુક પછી આગળ વધે નહીં, પછી એટલા ને એટલામાં ફર્યા કરે, એટલું એને પછી ગતિ ના પકડે. પણ આવા ઉપાસનાવાળા હોય એ આગળ આગળ ખૂબ વધે. અટકવાની વાત નથી, આ કેવી પ્રાપ્તિ થઈ છે, હવે ક્યાં અટકવાની. આ પૈસા કમાવા કોઈ અટકે છે? રજનીભાઈ હતા આણંદના, એ બે બાળમંડળ ચલાવતા હતા. તો ત્રીજી બાળમંડળ ચલાવવાની વાત કરી તો કે મારે ટાઈમ જ નથી, બે તો બહુ છે. પછી બધું કહ્યું કે હવે ત્રીજી દુકાન થાય તો ટાઈમ મળે. હા સાહેબ, મળે ક્યાંથી મળે, તમે તો હમણાં કહો છો ના ટાઈમ મળે. કે તો સાહેબ કે આ ત્રીજું બાળમંડળ એ દુકાન માંડે એવું. એટલે મતલબી ખાતું હોય એમાં ટાઈમ મળે જ, ગમે એમ આમ આમ કરીને એક લીટી પણ જોઈ લે આ બધું. પણ જેમાં રસ ના હોય એમાં ધ્યાન ના પડે અને એને પરાણે કરતા હોય, લોઠા પ્રભુ ભજાવે. એટલે આપણને હજુ આવું ખાતું છે, લોઠા પ્રભુ ભજાવે. પણ જો આપણે ધૂન થતી હોય ને સ્વામિનારાયણ, પણ ક્યારે બંધ થાય એવી વાત જોતા હોય, ચાલુ રહે એવી વાત નથી. એવી ક્યારે બંધ થઈ જાય, કેટલું લાંબુ ચાલે મનમાં આ વિચાર આવે. ભગવાન પણ આવા ઉપાસકને દુર્લભ માને છે, તેનાથી પળ માત્ર દૂર રહેતા નથી. એવી ઉપાસનાવાળાની સમજણ ઊંચી હોય છે. તેને આ જગતના લોકો માને કે ના માને, પણ પોતે સૌ સાથે સામે ચાલીને નેહ બાંધે છે. લોકો યોગી પ્રમુખ સાહેબ મહારાજ એને પડી જ નથી, અને એક ગમે ત્યાં ખૂણેમાં એક હરિભગત હોય, એમાં દેશકાળ હોય અથવા એને યાદ કરે. એને જે આપણે સુવર્ણ તુલા થઈ સ્ટેડિયમ, તો સ્વામી તુલામાં બેઠા હતા. તો પછી પાછળથી પૂછ્યું, બાપા તમને શું કયા સંકલ્પ થતા હતા તુલામાં બેઠા? આમ ના કર્યું કે મારા ભક્તો QPR સ્ટેડિયમમાં, ત્યાં નાહેલી પહેલી સ્ટેડિયમમાં, ત્યાં મારા યુવકો ત્યાં રોકાયા છે એના વિચારો બધા. આપણને લાગે હાઓ બેઠા છે, બેઠા નથી. એની ભાવના તો ક્યાંય ક્યાંય દૂર ચાલતી હોય. એવી ઉપાસનાવાળાની સમજણ ઊંચી છે. તેને આ જગતના લોકો માને કે ના માને, પણ પોતે સૌ સાથે સામે ચાલીને નેહ બાંધે. એમને તો પ્રીત કરવાની ગમે હોય, સામેવાળા ઠેકાણું હોય ના હોય, સ્વામીને માનતો હોય ના માનતો હોય, પણ સ્વામી તો એ સ્નેહ બાંધે જ અને છોડે જ નહીં. જેને જગતની રીત જેવા રાજા હતો ને, રાજાને બહુ તરસ લાગી હતી જંગલમાં ભટકીને હાથ, અને એને એમ થયું કે આ ખેડૂત માટલું છે પાણી પાસે મને, એનું 5 ગામ આપીશ. પછી ગયો તો ખેડૂતો ફોડી નાખે માટલું, અવરાઈ કરી. પછી રાજા કહ્યું કે મેં સંકલ્પ કર્યો તો તને 5 ગામ આપવાનું છે. પછી દશેરાના દિવસે આવે તો બધા પોતપોતાની બહાદુરીની વાત કરે, મેં આમ કર્યું એટલે મને ઈનામ આપ્યું, રાજાએ આમ કર્યું એટલે ગામ આપ્યા ભેગા. પણ ઓલો શું કહે, માટલું ફોડીને પાણી ના પાયું એના 5 ગામ મળ્યા? તો જે એવો ભાઈ ખોતરવાનું રહે નહીં, એ રીતે ભક્તિ કરે. જગતના બધા જીવોને ઉદ્ધાર કરવા તેમણે ધાર્યું છે, અને એટલે જ કોઈ અપમાન કરે તેનાથી હારતા નથી, પાછો પગ ભરતા નથી. આપણા ગુરુ પરમ બધા જ પ્રમુખ સાહેબ યોગી બાબા બધા એમાં હારે જ નથી. સામે ગમે એવો હોય પાત્ર, પણ તો એનું કલ્યાણ કરવું એ જો એમને ભાવના હોય.
1: સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહાભારતના મહાઆકાશમાં આજથી 51 વર્ષ પહેલાં 15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે સ્વતંત્રતાનો સૂર્યોદય થયો, તે વખતે પ્રત્યેક ભારતવાસીના હૈયામાં કેવો આનંદ હતો એનું વર્ણન કરતા ઉમાશંકર જોશીએ લખ્યું છે કે જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે આવ, જેની ઉષાનો પાલવ દુધમલ શહીદો તણા પવિત્ર રક્તથી રંજિત થયો છે તે તું જ છે, તો એ દિવસ તું આવ. આવ હે સુદિન અમ મુક્તિ તણા, રાહ જોતા હતા જેની તેજ તું આવ્યો છે આવ. દેશની 70 કરોડ આંખો જે દિવસને જોવા આતુર હતી તેને પસાર થઈ ગયા આજે 51 વર્ષ થયા છે. આ દિવસ એ વિશ્વમાં અસ્તિત્વ ધરાવતા કોઈ પણ દેશે મેળવેલી સર્વોચ્ચ શૌર્ય સિદ્ધિનો દિવસ છે. જે દિવસે વિશ્વના સૌથી મહાન અને સૌથી બળવાન સામ્રાજ્યને ભારતે શસ્ત્ર વાપર્યા વિના ભારત બહાર ફેંકી દીધું હતું. ઈસવીસન 712થી ઈરાકના બાદશાહના સાળા મોહમ્મદ બિન કાસિમે સિંધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો ત્યારથી ઈસવીસન 1947 સુધી લગાતાર 1200 વર્ષ ભારતની સ્વતંત્રતાનું ગળું ઘૂંટવાનો પ્રયત્ન એ લોકો દ્વારા થયો છે, છતાં પણ તે શક્ય બન્યું નથી. 8 થી 10 કલાકમાં 30 થી 35 હજાર માણસોની કતલ કરનાર નાદિર શાહની ક્રૂરતા પણ આ દેશના પ્રાણને કાપી શકી નથી. સેંકડો મણ સોનુને કરોડો રૂપિયાની લૂંટ અત્યંત બેરહેમીથી ચલાવનાર મોહમ્મદ ગઝનીને પણ આ દેશનો પ્રાણ તાબે થયો નથી. એક હાથમાં તલવાર ને એક હાથમાં કુરાન લઈને ફરનાર આક્રમણખોરોના હાથમાં પણ આ પ્રાણ પકડાયો નથી. અંગ્રેજોના લોખંડી કદમોની નીચે પણ આ પ્રાણ કચડાયો નથી. આ આપણા ભારતવાસીઓ માટે ગૌરવની વાત છે. વિશ્વમાં કદાચ ભારત જ એક એવો દેશ, એક એવી સંસ્કૃતિ હશે જે આટલા વિભિન્ન આક્રમણો અને લૂંટ વચ્ચે પણ અડીખમ ઊભી રહી છે. ભારતની સ્વતંત્રતાને કાયમ રાખનારા સપૂતોની શૂરવીરતાનું સ્મરણ કરી ગર્વ અનુભવવાનો આજનો આ દિવસ છે. અમૃતસરના જલિયાવાલા બાગમાં જનરલ ડાયરના અંધાધૂંધ ગોળીબારથી વિંધાઈને પોતાના શબ્દના ઢગ પરથી તેઓ સ્વતંત્રતાને દિલ્હીના સિંહાસન સુધી દોરી ગયા છે. અંગ્રેજ અફસરોની લાઠીઓના મારથી બેભાન થઈ સરિયામ રસ્તા ઉપર ઢળી પડનાર લાલા લજપતરાય કે ફાંસીના માચડે ચડતા ચડતા પણ ઇન્કલાબ ઝિંદાબાદના નારાથી ગગન ગજાવનાર વીર ભગતસિંહના શરીરમાં કયા પ્રકારનું લોહી વહેતું હશે એ વિચારથી આજે રોમાંચિત થઈ જવાય છે. સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે ની સિંહ ગર્જના કરી લોકમાન્ય થનાર બાલ ગંગાધર તિલક જેવાના બલિદાનથી ભારત માતાના લલાટે આજે સ્વતંત્રતાનું તિલક અંકિત થયું છે. કેવી બુલંદી એમની નસોમાં રમી રહી હશે. બેરિસ્ટર જેવી પ્રભાવક પદવીઓને લાત મારી પરદેશી કાળા કોટ અને ચમચમતા વિદેશી જોડા ઉતારી સરદાર અને મહાત્મા ગાંધીજીએ જ્યારે ખાદીના વસ્ત્રો પોતળી અને સિવેલા સામાન્ય ચંપલો પહેર્યા હશે ત્યારે આઝાદી માટે ભેખ લેવાની કેવી ભાવના એમની રગે રગમાં વહી રહી હશે. આ સૌની પુણ્ય સ્મરણ આજે આપણા દેશ માટે આપણને ગૌરવ ઉપજાવે છે. પરંતુ આવા પવિત્ર દિવસે રામાયણના અરણ્ય કાંડનો એક શ્લોક યાદ આવે છે. જ્યારે રામચંદ્ર ભગવાન એ વનવાસની તૈયારી કરી રહ્યા હોય છે તે સમયે અયોધ્યાવાસીઓના અંતરની અંદર કેવા ભાવ હતા એનું વર્ણન કરતા વાલ્મીકિ લખે છે, તદ અદ્ભુતમ સ્થૈર્યમ અવૈક્ષ્ય રાઘવે સમમ જનો હર્ષમ અવાપહ દુઃખે નાહ ન યાત્ય અયોધ્યામિતિ દુઃખિતઃ અભવસ્થિર પ્રતિજ્ઞત્વમ અવૈક્ષ્ય હર્ષિતઃ. રામ પોતાની પ્રતિજ્ઞામાંથી ડગતા નથી, કેવા સ્થિર પ્રતિજ્ઞ છે એ સાંભળીને એ જોઈને અયોધ્યાવાસીઓ હર્ષિત થયેલા. પરંતુ સાથે સાથે રામ આજે આપણને છોડીને જઈ રહ્યા છે તે જોઈને તેઓ પોતે દુઃખી પણ હતા. અયોધ્યાવાસીઓની જેમ આજે પ્રત્યેક ભારતવાસી પણ એક બાજુ આનંદ ગૌરવની લાગણી અનુભવે છે, પરંતુ ભારતની આજની વર્તમાન પરિસ્થિતિ જોતા એ દુઃખનો પણ અનુભવ આપણને થયા વગર રહેતો નથી. 51 વર્ષ આજે ભારતની સ્વતંત્રતાને વીતી ગયા છતાં પણ જે સુખી સમૃદ્ધ ભારતની આપણી કલ્પના સ્વતંત્રતા વેળા હતી એ હજુ પણ સાકાર થઈ શકી નથી. જે દેશ પાસે 7516 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, જે દેશ પાસે 2400 કિલોમીટર લાંબી અનેક કુદરતી ભંડારોથી ભરેલી હિમાલયની પર્વતમાળાઓ છે, જે દેશની અંદર 75,000 સ્ક્વેર કિલોમીટરના નદીઓના ફળદ્રુપ મેદાનો છે, જે દેશ દુનિયાનો સૌથી લાંબો વાંસ 121.5 ઇંચનો ફૂટનો પકવી શકે છે, જે દેશની અંદર વિશ્વનો સૌથી વધુ વરસાદ 1,041.8 ઇંચ વરસે છે, જે દેશમાં વિશ્વની વસ્તીનો છઠ્ઠો ભાગ વસે છે, તે દેશ તે ભારત આજે વિશ્વના સૌથી ગરીબમાં ગરીબ દેશોમાં પણ 15મું સ્થાન ભોગવી રહ્યો છે, જેની માથાદીઠ આવક આજે 2000 રૂપિયા કરતાં પણ ઓછી છે. મેક્સ મુલર જેવા પાશ્ચાત્ય વિદ્વાનોએ જેને સ્વર્ગના ટુકડા સાથે સરખાવ્યો છે તેવા આ દેશના 6 લાખ ગામના 8 કરોડ ખેતરોમાં કામ કરતા અડધો અડધ મજૂરોને પણ પૂરતું ખાવા મળતું નથી. જે દેશમાં ચંદ્રગુપ્તનું સુશાસન તપતું હતું ત્યાં જે ધોળે દહાડે થતી લૂંટો એ સૂર્યાસ્તની જેમ નોંધ વિના પસાર થઈ જાય છે. જ્યાં પાટલીપુત્રમાં સમ્રાટ અશોકના સામ્રાજ્યની સુંદરતા અને ભવ્યતા હતી તે આજના બિહારના પટણામાં ગંદકી અને ગરીબીએ ડેરા નાખ્યા છે. ગમે તેવા અશ્રદ્ધાળુ માણસને પણ પ્રાર્થના કરવાનું મન થઈ જાય અને ગમે તેવા પથ્થરદિલ વ્યક્તિની આંખમાં પણ આંસુ આવી જાય એવી વિકરાળ સમસ્યાઓ આજે ભારત સામે આવીને ઊભી છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આવું કેમ થયું? આટલો સમૃદ્ધ દેશ આટલો ગરીબ કેમ? આટલું બુદ્ધિધન અને માનવધન ધરાવતો દેશ આજે મહાસત્તાઓની એડીઓ નીચે કેમ આવી ગયો? સ્વર્ગ સમા આ દેશમાં દોજકના દુઃખે કેમ ફરીવાર દેખા દીધી? તેનું કારણ એ છે કે સ્વતંત્રતાના 4 પાયાઓને છેલ્લા 51 વર્ષની અંદર આપણે મજબૂત કરવાનું ભૂલી ગયા છીએ. કોઈ પણ ઇમારત એનું આયુષ્ય એના પાયા ઉપર હોય છે. ભારતે સ્વતંત્રતા તો મેળવી, પરંતુ સ્વતંત્રતાના જે 4 પાયા મજબૂત બનવા જોઈએ એ 4 પાયાઓને આજે આપણે મજબૂત કરી શક્યા નથી. પરિણામે આ દેશ આજે આ અવસ્થાની અંદર આવીને પડેલો છે. પહેલો પાયો એ છે શિક્ષણનો, જેના માટે મહાત્મા ગાંધી એવું કહેતા કે આ વ્યક્તિ મારા કરતાં ઓછામાં ઓછો 6 મહિના આગળનું જોઈ શકે છે. જેની મુલાકાતની અસરને અમેરિકાના લોકપ્રિય પ્રમુખ કેનેડીએ પોતાના પ્રમુખ થયા પછીની સૌથી વધુ સંસ્કારદાયી અસર તરીકે ઓળખાવેલી એ ચક્રવર્તી રાજગોપાલાચારીએ આઝાદીના 25 વર્ષ પહેલા 24/1/1922ના રોજ એમની જેલ ડાયરીની અંદર એવું નોંધ્યું છે કે જ્યારે આપણને સ્વતંત્રતા આપવામાં આવશે કે તરત ચૂંટણીઓ અને તેના ભ્રષ્ટાચારો અન્યાય અને ધનની શક્તિ અને સીતમખોરી અને વહીવટની બિનકાર્યક્ષમતા જીવનને નરક બનાવી દેશે. લોકો જૂના શાસનને પસ્તાવા સાથે યાદ કરશે, કારણ કે તેમાં આજની સરખામણીમાં ન્યાય હતો. શાસન કાર્યક્ષમ, શાંત તથા ઠીક ઠીક પ્રમાણમાં પ્રામાણિક હતું. સ્વતંત્રતાનો લાભ એટલો જ થશે કે એક પ્રજા તરીકે આપણે ગુલામીની અંદરથી મુક્ત થઈ શકીશું. પરંતુ આશા માત્ર સર્વવ્યાપી શિક્ષણની અંદર જ રહેલી છે, જેના વડે નાગરિકોમાં બાળપણથી જ સારી વર્તણૂક, ઈશ્વરનો ભય અને પ્રેમ વિકસાવી શકાશે. આપણે શિક્ષણ આપવામાં સફળ થઈશું તો જ સ્વરાજ સુખની અંદર પરિણમશે, નહીં તો દળી નાખે તેવા અન્યાયો અને ધનની સીતમખોરીમાં જ આપણું સ્વરાજ્ય પરિણમશે. આજે સ્વતંત્રતા પછી પણ સુખ, શાંતિ, સ્થિરતા, સલામતી કે વિકાસ પૂરતા પ્રમાણમાં આપણે નથી સાધી શક્યા, કારણ કે આપણો આ શિક્ષણનો પાયો એ નબળો છે. બંધારણની 45મી કલમની અંદર એવું લખવામાં આવ્યું છે કે આવનારા 10 વર્ષોમાં 14 વર્ષ સુધીના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરવી, પરંતુ આજે 51 વર્ષ પૂરા થયા છતાં પણ લગભગ 60% ભારતવાસીઓ એ નિરક્ષર અવસ્થાની અંદર પોતાનું જીવન વિતાવી રહેલા છે. 2000ની સાલ સુધીની અંદર વિશ્વના 53% અભણ માણસો માત્ર એકલા ભારતની અંદર જ હશે. 21મી સદીને ભારતની આ સૌથી મોટામાં મોટી ભેટ એ ગણવામાં આવશે. શિક્ષણના અભાવે પછાતપણું, અંધશ્રદ્ધા વગેરે પણ આ દેશની અંદર એ મોટા પ્રમાણની અંદર ફેલાયેલા છે. પર ટૂંકની અંદર બાળકોના શિક્ષણની ગુણવત્તા એ જ ભારતના ભાવિની ગુણવત્તા એ બની રહેશે. આ પાયો આજે નબળો છે, માટે સ્વતંત્રતાના 50 વર્ષ પછી પણ આપણે આપણું જીવન, આપણું રાષ્ટ્ર એને સમૃદ્ધ કરી શક્યા નથી. બીજો શિક્ષણનો પાયો, બીજો સ્વતંત્રતાનો પાયો એ નબળો પડ્યો છે, તે છે આપણી શિસ્ત. શિસ્ત એટલે ફરજ પરસ્તી, પોતાની ફરજ પ્રત્યે જેટલી અભાનતા એ ભારતની અંદર છે એટલી ભાગ્ય જ બીજે હશે. દુનિયાના બધા દેશો કરતાં સૌથી વધારે જાહેર રજાઓ ભારતની અંદર પડે છે, છતાં પણ કહી શકાય કે દુનિયાની અંદર જેટલા દેશો છે એમાં જેટલી હડતાળો પડતી હશે એના કરતાં પણ વધારે હડતાળો એ ભારતની અંદર પડતી હશે. આજે તમે જુઓ તો રોજના કરોડો લોકોના 2 અબજ કલાકો એમને એમ વેડફાઈ જાય છે. હડતાળો તો જાપાનની અંદર પણ પડે છે, પરંતુ ત્યાં માણસો જમણા હાથે કાળો પટ્ટો પહેરી તેઓ હડતાળમાં છે એવું સૂચવતા પણ પોતાનું કામ એ ચાલુ રાખે છે અને દેશને માર પડવા દેતા નથી. જ્યારે ભારતની અંદર મનુષ્યોમાં ફરજ પરસ્તી, સમયના મૂલ્યની કલ્પના જ નથી. ઇકોનોમિક એન્ડ સાયન્સ રિસર્ચ ફાઉન્ડેશનના એક અભ્યાસની અંદર એવું જણાવાયેલું કે જો ભારતની યોજનાઓને સમયસર અમલમાં મૂકવામાં આવી હોત તો એની રાષ્ટ્રીય આવકમાં દર વર્ષે ₹1,20,000 કરોડનો વધારો થયો હોત. જો આપણે યોજનાઓને સમયસર અમલમાં મૂકવામાં આવી હોત તો આપણી નિકાસની અંદર દર વર્ષે ₹9,600 કરોડની વૃદ્ધિ થઈ હોત. જો આપણી યોજનાઓને સમયસર અમલમાં મૂકવામાં આવી હોત તો અનાજનું ઉત્પાદન દર વર્ષે 5.4 કરોડ ટન એ વધારે થયું હોત. જો એ યોજનાઓ સમયસર અમલમાં મુકાઈ હોત તો 1.44 કરોડ એ વધુ રોજગારીઓ આ દેશની અંદર સર્જાઈ હોત. અને આપણી યોજનાઓને જો સમયસર અમલમાં મૂકવામાં આવી હોત તો માથાદીઠ આવક એ 3 ગણી વધી ગઈ હોત. પરંતુ આપણી અશિસ્ત કે બેદરકારીથી દેશને કેવા ફટકા પડે છે એનો ભારતવાસીને ખ્યાલ નથી. નોંધપાત્ર હકીકત એ છે કે દુનિયાભરમાં ફક્ત આપણા જ દેશની રાષ્ટ્રભાષામાં ગઈકાલ અને આવતીકાલ બંને માટે એક જ શબ્દ કાલ વાપરવામાં આવે છે. એટલે કઈ કાલે કામ કરવું એ માણસ પોતે નક્કી કરી શકતો નથી. આજે આ કર્મઠતા અને ફરજની અભાનતા, એ ફરજની સભાનતાનો અભાવ એ ભારતની અંદર એટલો બધો છે, એને કારણે આ સ્વતંત્રતાના 50 વર્ષ પછી પણ આપણે જોઈએ એટલી પ્રગતિ એ સાધી શક્યા નથી. ત્રીજો આપણો પાયો સ્વતંત્રતાનો નબળો પડ્યો છે, તે છે આપણું સરેરાશ ચારિત્ર્ય. બંધારણ સભાએ પોતાનું કામકાજ ડિસેમ્બર 9, 1946ના રોજ શરૂ કરેલું. એ ઐતિહાસિક દિવસે બંધારણીય સભાના કામચલાઉ પ્રમુખ શ્રી સચ્ચિદાનંદ સિંહાએ દુનિયાની સૌથી નવી અને સૌથી મોટી લોકશાહીના બંધારણીય માળખાની કલ્પના કરતા પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં જોસેફ સ્ટોરીના આ શબ્દો ટાંકેલા કે ખૂબ કૌવત અને વિશ્વાસુ સ્થપતિઓએ આ માળખું ઊભું કર્યું છે, એના પાયા મજબૂત છે, એના વિભાગો સુંદર અને ઉપયોગી છે, એની ગોઠવણ ડહાપણ ભરેલીને વ્યવસ્થિત છે, એની સુરક્ષા પર બહારથી હુમલો થઈ શકે એમ નથી. માનવીના કામને માટે આ શબ્દો વાપરી શકાતા હોય તો આ બાંધકામ અમર થવા સર્જાયેલું છે, પણ એની એકમાત્ર રખેવાળ, એની પ્રજા જો મૂર્ખામી, રૂશ્વતખોરી કે બેદરકારી દેખાડશે તો આ આખું માળખું એક કલાકની અંદર ધરાશાયી થઈ જશે. હવે પછીના શબ્દો વિશે તમે ખાસ વિચાર કરો એવી મારી ભલામણ છે, એમ કહીને એમણે ઉચ્ચારેલા શબ્દો કે પ્રજાસત્તાકો, એમના નાગરિકોના સદગુણો, જાહેર જીવનમાં ભાગ લેવાની એમની તત્પરતા એની ઉપર ઊભા થતા હોય છે. આજે ભારતની અંદર પ્રત્યેક નાગરિકના જીવનની અંદરથી સરેરાશ સદગુણોનું ધોરણ જે હોવું જોઈએ એ ઘણું બધું નીચું ગયું છે. એને કારણે આટલું મોટું પ્રજાસત્તાક એ પણ આજે જમીનદોસ્ત થવાની તૈયારીની અંદર આવી ગયું છે. સચ્ચિદાનંદ સિંહાની પૈગંબરી વાણી આજે ભારત માટે યથાર્થ પુરવાર થઈ રહી છે, કારણ કે સરેરાશ ચારિત્ર્યની અંદર જબરજસ્ત ઘટાડો આ દેશની અંદર નોંધાયો છે. આજે સંસદ અને રાજ્યની ધારાસભાઓના 5000 સભ્યોમાંથી ન સ્વીકારી શકાય એવડી મોટી ટકાવારીના સભ્યો એટલી નીચી કક્ષાએ તેમની સત્તા દોડને પહોંચાડી ચૂક્યા છે કે એના માટે ઉંદર દોડ શબ્દ પણ વાપરીએ તો એની અંદર ઉંદરોનું અપમાન કર્યા જેવું લાગે. 50નો દાયકો ભારતની અંદર હતો જ્યારે ઇંચે ઇંચ રાજકારણના સદગૃહસ્થો એ આવી રીતે ચારિત્ર્યવાન હતા. 60ના દાયકાની અંદર 2 ઇંચે 1 ઇંચ સદગૃહસ્થો એ ભારતના રાજકારણની અંદર હતા. 70 પછી 1 ઇંચ પણ સદગૃહસ્થ ન હોય એવા રાજકારણીઓની સંખ્યા એ ભારતની અંદર એ વધી રહેલી છે. ચૂંટણી લડનારાઓએ આજે ચૂંટણીને ઘોડા દોડમાં ફેરવી નાખી છે, ફેર એટલો કે અહીંયા ઘોડાઓ શિક્ષણ પામેલા છે. ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે ભારતની અંદર માણસો કેટલા રોકવા પડે, આની કલ્પના કરતા નાની પાલખીવાલે કહેલું કે ઓસ્ટ્રેલિયામાં જેટલા સસલા છે એટલા માણસોને જો ભારતમાં રાખવામાં આવે તો આપણા નેતાઓએ આચરેલા ભ્રષ્ટાચારની તપાસ એ સારી રીતે કરી શકાય. અસાધારણ હોશિયારી અને પ્રામાણિકતા પ્રધાનોમાં હોય તો દેશ જેટ ગતિથી આગળ વધે છે, એનું ઉદાહરણ એ સિંગાપોર છે. અત્યારે આપણને ખ્યાલ આવે કે ભારતની અંદર રાજ્યકર્તાઓની અંદર ઉતરેલું આ સરેરાશ ચારિત્રનું ધોરણ, એને કારણે એ ભારત પોતે સતત માર ખાતું આવ્યું છે. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજ્ય સુશાસન સંભાળતા ભલામણ કરેલી કે તું આવી રીતે

હારી ગયો ત્યારે એના મંત્રી કોલ્બર્ટે કહેલું કે આપણો દેશ ભલે મોટો રહ્યો પરંતુ હોલેન્ડના માણસોનું સરેરાશ ચારિત્ર ઘણું ઊંચું છે, ત્યારે દેશની સુરક્ષા કહો કે વિકાસ કહો એની અંદર તે દેશના નાગરિકોનું ચારિત્ર્ય એ ઘણો મોટો ભાગ ભજવતું હોય છે. તો આ ત્રીજો પાયો પણ આજે સ્વતંત્રતાનો નબળો પડેલો છે. અને છેલ્લું ચોથું એ છે સુઆયોજનનો પાયો. ઇન્ડિયા માટે એવું કહેવાયું છે કે ઇન્ડિયા ઇઝ નોટ અ પુઅર કન્ટ્રી બટ પુઅરલી મેનેજ્ડ કન્ટ્રી. ભારત પાસે જે બુદ્ધિ છે અને માણસો છે તેની શક્તિને વાપરી શકવાના આયોજનો આપણે કરી શક્યા નથી, એટલે આજે સ્વતંત્રતાના 50 વર્ષ પછી પણ આપણો દેશ એ દારૂણ ગરીબીની અંદરથી બહાર આવી શક્યો નથી. ભારતના ટેકનિશિયનો ઈરાનના રાષ્ટ્રવ્યાપી વીજ ઉત્પાદન માટેના તનવીર પ્રોજેક્ટ માટે એ સલાહ આપી આવ્યા છે અને આજે ભારતના એવા હજારો ગામડા છે જ્યાં સૂર્યાસ્ત પછી એ સતત અંધારપટ છવાઈ જાય છે. ભારતીય ઇજનેરી સાહસો સિંગાપુરની અંદર યુવાનોને તાલીમ આપી વધુ રોજગારી ઊભી કરે છે, ત્યારે અહીં વર્ષે 90 લાખ નવી નોકરીની તકો પૂરી પાડવી પડશે તો જ બેકારીની સમસ્યા ઉકેલાશે એવી પરિસ્થિતિ સર્જાઈને ઊભી છે. ભારતના વૈજ્ઞાનિકો અમેરિકી અવકાશયાનોની ગુણવત્તા અને સંચાલનની ચકાસણી કરે છે, ત્યારે ભારત હજી તોપો પણ બહારથી મંગાવી રહ્યું છે. આવતી સદીમાં ફ્યુઝન નેશનલ એરક્રાફ્ટની અંદર નોકરી કરતા બે ભારતીય ટેકનિશિયનો રાજદૂત નાની પાલખીવાલાને મળેલા. એમણે વાત કરેલી કે અહીંયા અમે 10,000 કારીગરો વર્ષે 5,000 વિમાનો બનાવીએ છીએ, જ્યારે અમે હિન્દુસ્તાનમાં હતા અને બેંગ્લોરની હિન્દુસ્તાન એરોનોટિક ફેક્ટરીમાં કામ કરતા હતા ત્યારે ત્યાં 35,000 કારીગરો એ માત્ર 100 વિમાનો વર્ષે તૈયાર કરતા હતા. ભારતની પાસે બુદ્ધિધન ઓછું છે એવું નથી, ભારતની પાસે મનુષ્યો ઓછા છે એવું નથી, પરંતુ એ બુદ્ધિ અને એ મનુષ્યોને યોગ્ય રીતે વાપરવાનું આયોજન હજી સુધી આપણે કરી શક્યા નથી. એને કારણે આજે આ દેશ આટલી બધી પછાત અવસ્થાની અંદર એ જીવી રહ્યો છે. આપણી કુદરતી સંપત્તિના આયોજનનો પણ અભાવ એ આપણા દેશની અંદર પ્રવર્તે છે. ભારતની અંદર વર્ષે પડે છે પરંતુ એની અંદરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બીજી બાજુ આપણે જોઈએ છીએ તો ઇઝરાયલ એ પોતે એના દેશમાં વરસતા વરસાદના ટીપે ટીપાનો એ પોતે ઉપયોગ કરે છે, ત્યારે આપણને ખ્યાલ આવે કે જ્યારે સુઆયોજનનો પાયો પણ હચમચી જાય ત્યારે કોઈ પણ દેશ એ ગમે તેટલો મોટો હોય, ગમે તેટલી વ્યક્તિઓ ધરાવતો હોય, છતાં પણ એની પ્રગતિની અંદર એ રૂકાવટ આવતી હોય છે. 100 વર્ષ પહેલાં સ્વીડન ગરીબી અને નિરક્ષરતાથી પીડાતું હતું અને યુરોપનો પછાતમાં પછાત દેશ ગણાતો, પરંતુ આજે તે 95 અબજ ડોલરની રાષ્ટ્રીય આવક સાથે દુનિયાના ધનાઢ્ય દેશમાંનો એક ગણવામાં આવે છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે દેશ નાનકડા હોય કે મોટા હોય એની સાથે કોઈ નિસ્બત નથી પ્રગતિની, પરંતુ એની અંદર આયોજનનો કેટલો અભાવ છે અથવા તો આયોજન કેટલું વ્યવસ્થિત છે એની ઉપર દેશની પ્રગતિ, દેશનો વિકાસ એ ખ્યાલ એ આધાર રાખતો હોય છે. 15 ઓગસ્ટના દિવસે જન્મેલા મહર્ષિ અરવિંદે પણ પોતે આવી વાત કરતાં કહેલું કે ભારતની અંદરથી જ મહાનતાનો સૂરજ ઉગશે અને એનો પ્રકાશ એ ભારત એશિયા અને વિશ્વની અંદર ફેલાશે. પરંતુ આજે આ 4 પાયાઓ હચમચેલા છે એને કારણે આપણે જોઈ શકીએ છીએ કે આટલું બધું હોવા છતાં પણ આપણે આ જોઈએ એવી પુરવાર પ્રગતિ પુરવાર કરી શક્યા નથી. આ બધું ચિત્ર જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને થોડીક નિરાશા એ આપણા દેશ માટે વ્યાપી જાય, પરંતુ આવા સમયની અંદર પણ આપણે એ નિરાશ કે હતાશ થવાની જરૂર નથી. આવા સમયની અંદર પણ આપણે કોઈ પણ પ્રકારનું ડિપ્રેશન કે ફ્રસ્ટ્રેશન એની અંદર અટવાવાની જરૂર નથી, કારણ કે ઇતિહાસ એવું પુરવાર કરે છે કે જ્યારે મહાનમાં મહાન વ્યક્તિઓ પણ ભવિષ્ય વિશે એ વધુ ને વધુ આવી રીતે નિરાશાજનક હતી, પરંતુ એ પછી જ તે દેશની અંદર એ પ્રગતિનો સૂર્યોદય થયેલો છે. વિલિયમ પીટે અફસોસ કરતા વ્યક્ત કરેલું કે ચારે બાજુ હતાશા અને વિનાશ સિવાય મને કાંઈ જ દેખાતું નથી. વિલિયમ વિલ્બર્ટ ફોર્સે અંધારમય અને અસ્થાયી ભવિષ્યને કારણે લગ્ન જ નહોતા કર્યા. ડ્યુક ઓફ વેલિંગ્ટન જેવા દ્રઢ અને હિંમતવાળા માણસે 1852માં મરણ પથારીએ વાત કરેલી કે ભગવાનનો હું પાડ માનું કે આપણી આસપાસ ફેલાતા વિનાશની પૂર્ણાહુતિ જોવામાંથી હું બચી જઈશ. આ મહાનુભાવના આવા નિરાશાજનક ઉદ્ગારો પછી 10 જ વર્ષની અંદર બ્રિટન એ પોતે પોતાની કીર્તિની ટોચે પહોંચેલું. ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ગમે તેવી નિરાશા પછી પણ હંમેશા એક આશાનો સૂર્યોદય એ જીવનની અંદર દેશની અંદર થતો જ હોય છે. આજે ભારત

0: ભલે આવી પ્રકારની એક નીચલી કક્ષાની અંદર આવી ગયું હોય, પરંતુ ભારતની અંદરથી જ પ્રગતિનો સૂર્યોદય જેમ મહર્ષિ અરવિંદે કહ્યું એમ થવાનો છે, અને એની આશા એ આજે ખૂબ જ જીવંત પ્રમાણની અંદર આપણા હૃદયની અંદર ટકી રહે એવી વસ્તુ એ આપણને આજે પણ ભારતની અંદર જોવા મળે છે. અને એ છે, એ વ્યક્તિ છે એ પ્રમુખ સ્વામી મહારાજ, કે જેમણે પોતે આજે સ્વતંત્રતાના હલી ગયેલા ચારે ચાર પાયાઓને એ મજબૂત કરવાનું એ કાર્ય આરંભેલું છે. આપણા દેશની અંદર આજે શિક્ષણનો પાયો એ હલી ગયેલો છે, પરંતુ આજે ચારે બાજુ એ જબરજસ્ત શૈક્ષણિક પ્રવૃત્તિઓ એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એ શરૂ કરેલી છે. ધુલિયાથી માંડીને છેક આવી રીતે ભાવનગર સુધી એમણે પોતે આ બધા છાત્રાલયોના નિર્માણ કરી અને એની અંદર આ શૈક્ષણિક પ્રવૃત્તિનો ખૂબ જ વેગ આપેલો છે. નેનપુર, કડી, વલ્લભ વિદ્યાનગર, કરમસદ ખાતે કોલેજો સ્કૂલોની અંદર આર્થિક અનુદાન કરીને પણ એમણે આ શૈક્ષણિક પ્રવૃત્તિઓને ખૂબ જ વેગ આપેલો છે. ભારતના ગામડાઓની અંદર જે નિરક્ષરતા પ્રવર્તે છે એને દૂર કરવાનું ભગીરથ કાર્ય પણ સાક્ષરતા અભિયાન હેઠળ એ આ સંસ્થાએ પરમ પૂજ્ય સ્વામીશ્રીની પ્રેરણાથી એ આરંભેલું છે. અને ખૂબ જ સુંદર કાર્ય એ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે કે યુએનઓએ પણ આવી રીતે પારિતોષિક દ્વારા આ સંસ્થાને નવાજી છે. ત્યારે પહેલો જે આ પાયો શિક્ષણનો હલેલો છે એને પરમ પૂજ્ય સ્વામીશ્રી એ પોતે આજે મજબૂત કરી રહેલા છે. બીજો આજે ભારતની સ્વતંત્રતાનો પાયો એ હલેલો છે અને એ છે શિસ્તનો અભાવ. પરંતુ પરમ પૂજ્ય સ્વામીશ્રી આજે પોતાના જીવન દ્વારા આ ફરજ પરસ્તીની ભાવના એ લોકોના અંતરની અંદર રેડી રહ્યા છે. 78 વર્ષની વૃદ્ધ વયે પણ અતિશય કર્મઠ એમની જીવનશૈલી લાખો લોકોને આજે કામ કરવાની અને ફરજને પ્રામાણિકપણે અદા કરવાની એ પ્રેરણા આપી રહેલી છે. ડૉક્ટર કુરિયન જેવા એ પરમ પૂજ્ય સ્વામીશ્રીનું જીવન જોઈને બોલી ઉઠેલા કે સ્વામીશ્રી પાસે હું ઊભો રહું છું, સ્વામીશ્રીની સિદ્ધિઓ સામે હું જોઉં છું, ત્યારે મને મારી સિદ્ધિઓ એ શૂન્યવધ ભાસે છે. ડૉક્ટર કુરિયન આપણે જાણીએ છીએ તેમ સમયની અંદર અત્યંત પંક્ચ્યુઅલ માણસ છે, પરંતુ એણે પણ જ્યારે સ્વામીનું જીવન જોયું ત્યારે લાગ્યું કે આમના જીવનની અંદર જે શિસ્ત છે, જે પ્રામાણિકતાની ભાવના છે પોતાની ફરજ પ્રત્યે, એની સામે હું જોતા મારી સિદ્ધિઓ મને શૂન્ય સમી લાગે છે. ત્યારે સ્વામી પોતે આવું એક કર્મઠ જીવન આજની તારીખે પોતે વિતાવી રહેલા છે. 78 વર્ષની વૃદ્ધ વયે પણ તેઓ પોતાના નિયત સમય કરતા ક્યારે એક મિનિટ વહેલા એ આરામની અંદર નથી ગયા અને ક્યારે એક મિનિટ મોડા એ આરામની અંદરથી જાગ્યા નથી. ત્યારે આવી પ્રકારની એક કર્મઠતા એમના જીવનની અંદર છે અને એને કારણે આજે વિશ્વની અંદર અનેક લોકોને પણ આવી શિસ્તની, આવી ફરજ પરસ્તીની પ્રેરણા એ પ્રાપ્ત થઈ રહેલી છે. ત્રીજો જે ભારતની અંદર હલેલો પાયો સ્વતંત્રતાનો છે એ છે આપણું સરેરાશ ચારિત્ર્ય. તો આજે ચારિત્ર્યને મજબૂત કરવા માટે પણ સ્વામીશ્રી પોતે ભગીરથ પ્રયાસો કરી રહેલા છે. એમણે પોતે સૂત્ર જ આપ્યું છે કે ચારિત્ર્યવાન બનો અને ચારિત્ર્યવાન સમાજ તૈયાર કરો. તો આજે એમના વડપણ હેઠળ કેટલા બધા યુવાનો, બાળકો, કિશોરો, વડીલો આ ચારિત્ર્યવાન જીવનની પ્રેરણા એ પ્રાપ્ત કરી રહેલા છે. દેશ પ્રદેશની અંદર પથરાયેલા સ્વામીશ્રીના યુવાન શિષ્યો એ પોતે સંપૂર્ણ વ્યસનોથી દૂર હોય, પોતાની ફરજને આવી રીતે અદ્ભુત પ્રામાણિકતાથી નિભાવતા હોય, ત્યારે આવું એક ચારિત્ર્યનું નિર્માણ એ પણ સ્વામીશ્રી પોતે કરી રહેલા છે. 1995ની અંદર મુંબઈની અંદર અમૃત મહોત્સવ પરમ પૂજ્ય સ્વામીશ્રીનો ઉજવાયો, તે વખતે એક બાળનગરીનું આયોજન કરેલું. એનું સમગ્ર સંચાલન એ બાળકો જ કરતા હતા. હવે એની અંદર કોઈક વ્યક્તિના 10-12 હજાર રૂપિયા એ પડી ગયા હશે. એક બાળ સેવકના હાથની અંદર એ આવ્યા, એડ્રેસ પાકીટની અંદર હતું, એ ગોતો બાળક એ ભાઈને પોતે પરત કરી આવ્યો. ત્યારે આવું ચારિત્ર્ય એ બાળકોની અંદર પણ એમણે પોતે રેડેલું છે. એવા યુવાનો પણ એમણે પોતે તૈયાર કર્યા છે. ડૉક્ટર સામાણી કરીને આપણું એક સત્સંગી કુટુંબ છે, એની અંદર જે બે સભ્યો હતા, એકવાર ઇંગ્લેન્ડની અંદર કોઈક દુકાનમાં ઘડિયાળ ખરીદવા ગયા, ઘડિયાળ ખરીદીને પેક કરી દુકાનવાળાએ, પણ ભૂલથી બેની જગ્યાએ 3 ઘડિયાળો એણે અંદર પેક કરી દીધેલી. અને એ લોકો પાછી લઈને આવ્યા, ઘેર આવીને જોયું તો 3 ઘડિયાળો અંદર હતી. એ લોકોને થયું કે ભૂલથી એક વધારે આવી ગઈ છે. આ બાજુ પેલો દુકાનવાળો રાત્રે જ્યારે દુકાન બંધ કરતો હતો અને સ્ટોકની ગણતરી એણે કરી, ત્યારે એક ઘડિયાળ એની અંદર ઓછી આવી. એ તો પોતે ગભરાઈ ગયો, કારણ કે આટલી મોટી કિંમતી ઘડિયાળ હતી અને ક્યાં ગઈ હશે, દુકાનના માલિકને શું જવાબ આપવો, એવી પ્રકારની અવઢવમાં હતો. ત્યાં જ્યારે સામાણી બંધુઓ ત્યાં આવ્યા અને વાત કરી કે લો તમે ત્રીજી ઘડિયાળ અમને ભૂલથી પેક કરી આપેલી, એ અમે તમને પાછી આપવા આવ્યા છીએ. ત્યારે પેલાને આશ્ચર્ય થયું કે તમે આવી રીતે ભારતીય થઈને આ ઘડિયાળને પાછી આપવા આવ્યા, કારણ કે તો ના પોતાનું હોય તો લઈ જાય એવા હોય છે. ત્યારે એ લોકોએ વાત કરી કે વી આર ઇન્ડિયન બટ વી આર સ્વામિનારાયણ ઇન્ડિયન, કે અમે પ્રમુખ સ્વામી મહારાજના શિષ્યો છીએ અને અમને ક્યારેય અમને આવું લઈ લેતા શીખવાડ્યું નથી. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ પણ એક ચારિત્ર્યનું નિર્માણ યુવકોની અંદર પણ પરમ પૂજ્ય સ્વામીશ્રી એ પોતે કરી રહેલા છે. એના માટે આજે દેશ પ્રદેશની અંદર જે મંદિરો છે એની અંદર બાળમંડળ, યુવક મંડળ, કિશોર મંડળ વગેરેની પ્રવૃત્તિઓ એ ચાલે છે અને એની અંદર આ ચારિત્ર નિર્માણનું કાર્ય એ આ સંતો દ્વારા સ્વામીશ્રીની પ્રેરણાથી થઈ રહ્યું છે. 1992ની અંદર ભારતની સરકારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને એમની આ સંસ્થાને સર્વશ્રેષ્ઠ બાળ સંસ્કાર પ્રવૃત્તિ ચલાવવાનું પારિતોષિક એ એનાયત કરેલું. તો સમગ્ર દેશની અંદર સ્વામીશ્રી પોતે જેવું ચારિત્રનું નિર્માણ આ કરી રહ્યા છે તેવું કાર્ય આજે બીજે ક્યાંય થતું નથી એવું સર્ટિફિકેટ આ સરકાર પણ પોતે આજે આપે છે. ત્યારે આ ત્રીજો પાયો સ્વામીશ્રી પોતે કેવી રીતે મજબૂત કરી રહ્યા છે એનો આપણને ખ્યાલ આવે. દેશ પ્રદેશની અંદર એમનું વિચરણ એ આના માટે છે. ત્યાર પછી ચોથી વસ્તુ છે સુઆયોજન, તો એ પણ સ્વામીશ્રીની પાસેથી આજે શીખવા જેવું છે. મોટા મોટા મેનેજમેન્ટના નિષ્ણાતો એ જ્યારે સ્વામીશ્રીના આવી રીતે આગેવાની હેઠળ ઉઠવા ઉજવાતા સમયાઓને જુએ છે ત્યારે મોઢાની અંદર આંગળા નાખી જાય છે કે કેટલું બધું સુવ્યવસ્થિત આ નગર અહીંયા ઊભું કરવામાં આવે છે, સ્પર્શી જાય છે. ન્યુયોર્કની અંદર સંત ચટવાલ કરીને અને કાર્ય દ્વારા કરી રહ્યા છે ત્યારે આપણે ચોક્કસ વિશ્વાસ આવે કે આજે ભલે 51 વર્ષ પછી ભારત પોતે જોઈએ એ પ્રગતિ સાધી શક્યું નથી, પરંતુ આવનારા વર્ષોની અંદર એ આવી રીતે પોતે સારામાં સારી રીતે આ ભારત પોતે પ્રગતિ સાધી શકશે. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જ્યારે 1990ની અંદર યુવા મત નથી તો આજે આ પ્રકારની એક આ સ્વતંત્રતાની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. ચારે બાજુ વાતાવરણ ધૂંધળું આપણને દેખાય છે, પરંતુ સ્વામીશ્રીના સાનિધ્યની અંદર આ દેશ પોતે આજે પડેલો છે તો એના ભવિષ્ય વિશે એ કોઈ ચિંતા કરવાની આપણને જરૂર રહેતી નથી. પરંતુ આ સ્વતંત્રતા જ્યારે આપણે પ્રાપ્ત કરીશું ત્યાર પછી પણ સાચી સ્વતંત્રતા તો એ છે કે વિષય વ્યસન વહેમ અને વાસનાના બંધનોની અંદરથી એ માણસની મુક્તિ થાય. માણસ પોતે દેશની અંદર આવી ઔદ્યોગિક કે આવી રીતે બીજી બધી પ્રગતિઓ સાધે તે તો સારું જ છે, પરંતુ સાચી સ્વતંત્રતા ત્યારે માણસને પ્રાપ્ત થાય છે કે જ્યારે પોતે વિષયો વ્યસનો વહેમ અને વાસનાના બંધનોની અંદરથી મુક્ત બને. તો આજે સ્વામીશ્રી પોતે એ પણ કાર્ય કરી રહ્યા છે. એમના ઉત્સવોની અંદર, એમના જીવનની અંદર આપણે જોઈએ છીએ તો આ ચારેયની અંદરથી મુક્ત થવાના આયોજનો એ બધા થતા હોય છે. સ્વામીશ્રી પોતે ઘરોઘર ફરી ફરીને અનેક લોકોને આ વ્યસનથી અને વિષયોથી મુકાવે છે, અનેક લોકોને આ અંતરના જે બધા સ્વભાવો એનાથી મુક્ત કરી અને જે શાશ્વત શાંતિ છે અને જે સાચી સ્વતંત્રતા છે એના સ્વાદને પોતે પમાડી રહ્યા છે. તો દેશની સ્વતંત્રતા અને આત્માની સ્વતંત્રતા એ બંને માટે સ્વામીશ્રી પોતે આજે આવો જબરજસ્ત પુરુષાર્થ કરી રહ્યા છે. આપણે પણ એમના પગલે પગલે ચાલીશું, એમના આદેશ પ્રમાણે જીવીશું તો ચોક્કસ એ આપણે આપણા દેશને અને આપણા આત્માને એ સાચા અર્થની અંદર એ સ્વતંત્ર કરી શકીશું. આવી સાચી સ્વતંત્રતા આપણને પ્રાપ્ત થઈ શકે એ પ્રકારે જીવન જીવવાનું અને સ્વામીશ્રીના આદેશ પાળવાનું આપણને બળ મળે એ આજના દિવસે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની.
1: પહેલા તો બીજું બધું મૂકીને મારે બધાને મળવું છે, નાના મોટા આ બાલ વૃદ્ધ બધા હું મળવા માટે તરસ્યો છું, ભૂખ્યો છું, બધાને મળવું છે, પણ શક્ય નથી. એક એકને મળવા હોય તો વર્ષ પૂરું થઈ જાય. પણ મહારાજ શ્રીજી મહારાજે એક ગોઠવણ કરી છે, પાસે ને દૂર એ સમજણથી છે. તમે ખોરામાં હો અને દૂર હો, અને દૂર હો 10,000 માઇલ દૂર તો ખોરામાં છો, એ મારે સમજણ કરી આપી છે. અને એને લીધે આપણે બધા ભેગા જ છીએ. આજ્ઞા પારે મહારાજ કહે કે એ મારી પાસે જ છે, અને આજ્ઞામાં ફેર પડે તો દૂર દૂર થતો જાય. એવી બીજી ઘણી સમજણ આપી છે મહારાજે કે પાસે ને દૂર જો હરિભક્તોના ગુણ ગવાય. શ્રીજી મહારાજે વાત કરી, ભલે અમારી સેવા ના કરતો હોય પણ ભગવાનના ગુણ અને ભગવાનના ભક્તના ગુણ કહેતો હોય તે એને અમારી અતિશય સેવા કરી છે. એટલે મહારાજની પાસે ખોરામાં જ જો અને અવગુણ ગાય તો મહારાજે કહ્યું, ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય પણ જો ભક્તનો અવગુણ લેતો હોય તો ધામમાં ના જાય, દૂર દૂર દૂર કરે. એટલે આપણે ભેગા જ છીએ સમજણે કરીને, અને સમજણ એ મુખ્ય છે. બીજું બધું તો ઠીક છે પણ સમજણે કહીને પાસેને છેટા રહેવાની વાત છે. એટલે આપણે સમસુરત ભાવ, દિવ્યતા, બીજાનો મહિમા સમજવો, બીજાને ચરણ સ્પર્શ કરવા, આપણે દીવભાવ રાખવો, દાસભાવ રાખવો, અને આવી રીતે જે આપણા મૂલ્યો છે, મહારાજે જે આપેલા મૂલ્યો છે અને ગુરુ પરંપરા બધા જે આપેલા મૂલ્યો છે એમાં આપણે રહીએ તો પાસ જ છીએ. એમાં કોઈ શંકા નથી, જરાય શંકા રાખવાની નથી. પાસ જ છે, ભેટમ ભેટા જ છીએ. બીજી વાત, પ્રમુખ સાહેબ મહારાજે એવી રીત પ્રવર્તાવી છે, જો આપણે તમારા એ નહીં ડોલર નહીં નોટમાં લખેલું હોય છે, ઇન ગોડ વી ટ્રસ્ટ, બરાબર. તો સ્વામી બાપાએ એ જ કર્યું છે, બધાને ભગવાનમાં વિશ્વાસ બેસાડ્યો છે. ડગુ મગુ હોય એને દ્રઢ કરાવ્યું છે, અને એમને તાન જ ભલે આપણી ભેગા રહેતા હોય, આપણી ભેગા હરે ફરે બધું કરે, જમે ઉઠે બેસે ચાલે, પણ એમનું તાન શું છે, બધાને ભગવાનમાં જોડવા, એક જ તાન છે. ખબર ના પડે, કોઈને ખબર ના પડી અને આપણને ભગવાન આપી દીધા. એ બહુ સૂક્ષ્મ વાત છે. રમતા જમતા આખડતા પાખડતા બધા નાના નાના બધા બધાને ભગવાન આપ્યા છે, એ મોટા મોટી વાત છે. કોઈને ખબર જ ના પડી અને ભગવાન આપી દીધા, એવું થયું છે. અને જે કંઈ ક્રિયા કરે મોટા પુરુષ, ધકે વડે પાસે બોલાવે, દૂર કાઢે બધા, પણ એમને નિસ્વાર્થ અતિશય પ્રેમ આપણા માટે. એક જો મા બાપ હોય અને આપણને ધકે વળે પણ તમે સવરું રહો તો તમે આગળ વધો. એટલે એવી રીતે મહારાજ સ્વામી અને યોગી બાબા પ્રમુખ સાહેબ મહારાજ એમને એવું જ કર્યું છે. એમ કોઈ સ્વાર્થ નહીં, અકારણ આપણા અતિ હેત વર્ષાયો છે. આપણે કાંઈ કર્યું નથી, આપણે લાગે કે આપણે બધું કર્યું છે, કરીએ છે, પણ એમને અનંત ઘેરું હેત આપ્યું છે. અને હેત કેવું, નિસ્વાર્થ. બીજા બધાને હેત હોય, સ્વાર્થીઓ હોય થાય, પણ અમને કોઈ કારણ નહીં. અક્ષરધામમાંથી આવ્યા, ત્યાં ગરમી થઈ ગઈ એટલે આવ્યા અક્ષર. અક્ષર કેવળ આપણા માટે જ આવ્યા, આપણા માટે જ. અને આપણને રમતા જમતા જમાડતા હેત કરીને આપણને અક્ષરધામની ચાવી આપી, હવે સાહેબે ચાવી આપીને. એટલે એવી સ્વામી બાપા અક્ષરધામની ચાવી આપી. એક એમના મૂલ્યો છે જે સમસ્રોત ભાવ એકતા, જે સંપની વાત બહુ ન્યારી છે. સંપ આખી દુનિયામાં જે કોઈ આગળ આવ્યા છે સંપથી, અને જરા કુસંપ બેઠો જરા પડી ભાંગ્યું છે. જતે દિવસે ધીમે ધીમે ધીમે બધું ખલાસ થઈ જાય. અને સંપ આખી દુનિયાને જરૂર છે, અને આપણા સત્સંગમાં તો ખાસ, સત્સંગમાં ખાસ. જો યોગી બાપા કે અમારે પૈસાની જરૂર નથી, સંપની જરૂર છે. હવે યોગી બાપાના વખતમાં કેટલી ખેંચતાણ હતી પૈસાની, તે વખતે બોલે છે પૈસાની જરૂર નથી, સંપની જરૂર છે. એટલે પૈસા તો આવે પણ સંપ એનાથી વધારે કામનું છે. અને સંપ ઘરમાં હોવું જોઈએ. પહેલાં તો ઘરમાં સંપત્તિ પત્નીને પછી સત્સંગની મજા આવે, નહીં તો ઘરમાં જ ક્લેશ કંકાશ હોય, ધડાધડી થાય, સત્સંગ તો ક્યાંય ફગાઈ જાય. આમ કીક મારે સત્સંગ ગોરમટું ખાતું જતું રહે. એટલે ઘરમાં સંપ, કુટુંબમાં સંપ, અને એ આપણે ખાસ કરવું. તમને ગમે ના ગમે પણ સંપ ઉપર જવું, એવું તત્વ છે કે આપણને ન્યાલ કરી દે. જો પ્રમુખ સ્વામી પણ કહ્યું છે, અહીંને જ પ્રસંગ છે અમેરિકાનો જે CFI વખતે, એટલે અમુક કાર્યકરો બધાને પ્રશ્ન થયો હતો. સ્વામી બાપાની વાટ જોતા હતા, બાપા આવે એટલે કહીને થેલો બાંધીને રવાના થઈ ગયા. પણ સ્વામી બાપાએ બધાની વાત સાંભળી, એક એકની ધીમર ધીરજથી એકદમ. પછી બાપા એક વાક્ય બોલ્યા, એક જ વાક્ય, કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. બધાના પોટલા છૂટી ગયા અને બધા નિરાતે સેવામાં જોડાઈ ગયા. પણ એટલે આ બધા આપણી ડિમાન્ડ છે, માંગ છે. શ્રીજી મહારાજે પણ સંપ સુરત ભાવ દયા મર્યાદાની વાત કરી છે. શ્રીજી મહારાજે જ વાત કરી છે સંપ સુરત ભાવ. યોગી બાપા તો કહ્યું છે પણ મળતું આવ્યું છે, પણ શ્રીજી મહારાજના વખતથી. એટલે આપણે સમ સુરત ભાવ એકતા, એકબીજાનો મહિમા સમજવો, એકબીજાને ચરણ સ્પર્શ કરવું, અને જે આ રીતે રહીએ તો શ્રીજી મહારાજ પાસે જ છે, બધા ગુરુ પાસે જ છે, પ્રમુખ સાહેબ મહારાજ પાસે જ છે, અને કોઈ પ્રશ્ન રહે નહીં. અને આપણે સત્સંગની ખૂબ મજા આવે, અને સત્સંગ કરતા રહીએ. સદાનંદ સ્વામી મહારાજ.

0: मा भगवान पुरुषोत्तम जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। राधा कृष्ण देव नी जय। सियावर रामचंद्र भगवान नी जय। प्रमुख स्वामी महाराज नी जय। दिल्ली अक्षरधाम महोत्सव नी जय। આજના પ્રવચનનો વિષય છે ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ, જીનિયસ બનવાની એક કળા. આપણા બધાના અંતરમાં એક ઈચ્છા છે કે હું જે કંઈ કાર્ય કરું એ મારે સારામાં સારું કરવું છે. સારામાં સારી અને શ્રેષ્ઠ પદ્ધતિ અપનાવીને ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કરવું છે, જેથી મને પણ અંતરમાં સંતોષ રહે અને મારા વાતાવરણમાં આજુબાજુ લોકોને પણ સંતોષ થાય કે કાર્ય ખૂબ સુંદર અને સારું થયું છે. આની સાથે એ પણ આપણી ઈચ્છા છે કે ઓછા પુરુષાર્થથી કંઈક એવી કળા હાથમાં આવે કે આપણે ઉચ્ચતમ પરિણામો પ્રાપ્ત કરી શકીએ. જે લોકો આવી શ્રેષ્ઠતાથી કામ કરે છે એને આપણે જીનિયસ કહીએ છીએ. ધીસ ઇઝ અ વેરી સિમ્પલ ડેફિનેશન ઓફ અ જીનિયસ. 2002માં વર્લ્ડ કપ સોકર રમાયેલું, તમારા બધામાંથી ઘણા બધાએ ટીવી ઉપર એ જોયો હશે. અને વર્લ્ડ કપ સોકર ઇઝ ધ વન ઓફ ધ ગ્રેટેસ્ટ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ ઓન ધીસ પ્લેનેટ. અને એમાં ફાઇનલ્સમાં બ્રેઝિલ વર્સિસ જર્મની હતા. અને તમને બધાને બ્રેઝિલનો હીરો એનું નામ તો ખ્યાલ હશે. શું નામ હતું? વેરી ગુડ, રોનાલ્ડો. તો બ્રેઝિલ વર્સિસ જર્મની ફાઇનલ્સ હતું અને ઇટ વોઝ અ હાઈ વોલ્ટેજ ગેમ, કારણ કે બ્રેઝિલનો એટેક બહુ પાવરફુલ હતો અને સામે જર્મન ડિફેન્સ એટલું પાવરફુલ હતું. જર્મનીના જે ગોલકીપર હતા ઓલિવર કેન, એને જર્મની ફાઇનલ્સમાં પહોંચ્યું ત્યાં સુધી એક પણ ગોલ સામેની ટીમને કરવા નહોતો દીધો, એટલું એનું ડિફેન્સ અને પોતાનો અનુભવ. અને સામે જે બ્રેઝિલમાં 3 R હતા, રોનાલ્ડિનો, રિવાલ્ડો અને રોનાલ્ડો, આ ત્રણેયના નામ આપણને ખબર છે. આ એટલા બધા પાવરફુલ એટેકર્સ હતા કે એ લોકોએ એક પણ ટીમના ડિફેન્સને તોડ્યા વગર બાકી નહોતું રાખ્યું. ધે વેર અ પાવરફુલ કોમ્બિનેશન, એટલે બહુ જ હાઈ વોલ્ટેજ ગેમ હતી. અને એવું કહેવાય છે કે પૃથ્વીના ઇતિહાસમાં સૌથી વધારે કોઈ પ્રસંગ, કોઈ ઇવેન્ટ ટીવી ઉપર લાઈવ જોવા માટે પ્રેક્ષકો બેઠા હોય, સૌથી વધારે પ્રેક્ષકો બેઠા હોય તો આ વર્લ્ડ કપ ફાઇનલ્સ 2002. અને એ વખતે ફર્સ્ટ હાફ સુધી તો 0-0 હતું અને સેકન્ડ હાફમાં એક જબરદસ્ત પ્રસંગ બની ગયો. જર્મન ડિફેન્સ તરફથી એક્સ્ટ્રીમ લેફ્ટમાંથી રોનાલ્ડિનો ફૂલ સ્પીડમાં બોલ લઈને જર્મન ડિફેન્સમાં અંદર આવી ગયા, જે એમાં એકવાર ડીમાં આવી જાય પછી તો આ લોકો વેરી ડેન્જરસ, બ્રેઝિલિયન એટેકર્સ બધા. પણ એને જોયું કે જર્મનીના 5 ડિફેન્સિવ પ્લેયર્સ અને ઓલિવર કેન પોતે એની સ્ટ્રાઇકિંગ લાઇનમાં છે, એટલે એને ખ્યાલ આવી ગયો. હી વોઝ રનિંગ એટ 40 miles per hour, હા, બોલ લઈને. એને ખ્યાલ આવી ગયો કે હું આ ડિફેન્સ તોડી નહીં શકું, એટલે એણે એટલી સ્પીડમાં લેફ્ટ ફૂટથી બોલને મિડલમાં મૂક્યો અને મિડલમાંથી રોનાલ્ડિનો, રિવાલ્ડો આવતા હતા. એને બોલ પાસ કર્યો એટલે આખું જર્મન ડિફેન્સ વચ્ચે આવી ગયું 5 જણાનું. એટલે એના ફ્લેશ ઓફ અ સેકન્ડ, આ બધું જે હું વર્ણન કરું છું ને આ બધું માઇક્રો સેકન્ડ્સમાં થાય, હા, ઇન અ ફ્લેશ ઓફ અ સેકન્ડ રિવાલ્ડોને ખબર પડી ગઈ કે હું પણ જર્મન ડિફેન્સ તોડી નહીં શકું. પણ એણે એક યુક્તિ વાપરી, એણે યુક્તિ એવી વાપરી કે એને રાઈટ ફૂટ ઊંચો કરી અને જર્મન ડિફેન્સ તરફ જોઈ અને ગોલને એટેક કરતો એવી રીતે ગોલ તરફ દ્રષ્ટિ રાખીને કિક મારવાનો પ્રયત્ન કર્યો અને ઇટ વોઝ અ ડમી કિક. કિક છે એને બોલ ઉપરથી ફેરવી લીધી, એટલે એક સમય બધા જ જર્મન ડિફેન્સ ગોળ ફરી ગયા, કારણ કે તો પાવરફુલ શોટ આવે તો કદાચ મોઢા ઉપર પણ આવી જાય, એટલે ગોળ ફરી ગયા કે જેના શરીરથી રોકાઈ જાય. અને આમ વોલ થઈ ગઈ, આમ જર્મન વોલ થઈ ગઈ આખી 5 જણાની. અને આમને ડમી કિક મારી અને બોલ પાસ થવા દીધો. આ બાજુ 30 માઇલ્સ પર આવવાની સ્પીડે રોનાલ્ડો દોડતો હતો, એને ખબર હતી કે ધીસ ઇઝ ધ ટાઈમ. અને આ બાજુથી રોનાલ્ડો દોડે, એને બોલ મળ્યો એની પાસે, ત્યારે હજી જર્મન ડિફેન્સ નજીક નહોતો આવી શક્યો. અને ફ્રોમ 30 મીટર્સ 90 ફૂટથી એને લેફ્ટ ફૂટ માર્યો, સીધો જ ગોલ કર્યો. ઇટ વોઝ અ બ્રિલિયન્ટ ગોલ. અને બધા જ કોમેન્ટેટર્સ બોલી ગયા કે ઇટ ઇઝ અ ક્લાસિક એક્ટ ઓફ જીનિયસ. આ સામાન્ય વ્યક્તિથી તો ન જ થઈ શકે, હાઈલી ટેલેન્ટેડ પ્લેયર્સ હોય એનાથી પણ આ ન થઈ શકે. આ ધોઝ પીપલ, ધોઝ પ્લેયર્સ હુ આર બોર્ન વિથ ફૂટબોલ ઇન ધર બ્લડ, જે લોકો જન્મજાત લોહીમાં ફૂટબોલની ગેમ લઈને જન્મ્યા છે, એનાથી જ આ પ્લાનિંગ થઈ શકે. આ સેકન્ડ્સમાં આટલું પ્લાનિંગ એકબીજાને સમજી જવું, અને ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ ગોલ ઓફ ધ સેન્ચુરી, કે આ 100 વર્ષમાં ફૂટબોલમાં શ્રેષ્ઠ ગોલ જો થયો હોય તે વર્લ્ડ કપ ફાઇનલ્સમાં 2002 રોનાલ્ડોને કર્યો એ. અને જે ગોલ માટે મિલિયન્સ ઓફ ડોલર્સ એને ગિફ્ટ તરીકે મળેલા છે, તો ઇટ વોઝ અ ક્લાસિક એક્ટ ઓફ જીનિયસ. સો જીનિયસની એક વ્યાખ્યામાં આ વસ્તુ કહેવામાં આવે છે કે જીનિયસ પીપલ સમટાઈમ્સ દે પ્રોડ્યુસ એક્સિલન્ટ રિઝલ્ટ્સ વિથ વેરી લેસ એફર્ટ જસ્ટ બીકોઝ ઓફ ધેર હાઈ ઇન્ટેલેક્ટ. બીજી એક વ્યાખ્યા પણ આ કરવામાં આવે છે કે જીનિયસ પીપલ દે સોલ્વ વેરી ડિફિકલ્ટ પ્રોબ્લેમ્સ વિથ કેઝ્યુઅલ અન્ડરટેકિંગ્સ. અત્યંત અઘરા પ્રશ્ન હોય એ સાહજિક રીતે એ પોતે આ જીનિયસ લોકો સોલ્વ કરી શકતા હોય છે, પ્રોડ્યુસિંગ હાઈ એફિશિયન્સી રિઝલ્ટ્સ. અત્યંત ઉચ્ચતમ કક્ષાનું પરિણામ એ પોતે આવા ગંભીર પ્રશ્નોમાં પણ પ્રોડ્યુસ કરી શકે છે જસ્ટ બીકોઝ ઓફ ધેર જીનિયસનેસ. ઘણા બધા લોકો પૃથ્વી ઉપર એવા થઈ ગયા કે જે લોકોએ ઘણી મોટી સિદ્ધિ નાની ઉંમરે ઓછા પ્રયત્નથી, ઘણી વખત ઓછા ડેટા ઇનપુટથી, એટલે કે એમની પાસે ઇન્ફોર્મેશન ઓછી હોય, ઘણી વખત એવી વિશેષ એની પાસે વોકિંગ સ્ટાઇલ પણ ન હોય, છતાં પણ એવા પરિણામો લાવ્યા છે. જ્હોન ગોડાર્ડ નામની એક અમેરિકન વ્યક્તિ, 15 વર્ષની ઉંમર એણે નક્કી કર્યું કે આ ટીવી ઉપર ઘણા બધી વસ્તુઓ હું જોઉં છું કે લોકો માઉન્ટ એવરેસ્ટ ચડી જાય, નાઇલ નદી છે આખી અલોંગ ધ લેન્થ બોટિંગ કરી આવે, મોટર બોટ નહીં હલેસા મારીને, આવું બધું હું ના કરી શકું. એટલે એક દિવસ રાત્રે આ 15 વર્ષનો છોકરો એણે નક્કી કર્યું કે મારે શું શું કરવું છે, મારી ઈચ્છા શું શું છે. ઈ સ્ટાર્ટેડ પેનિંગ ઇટ ડાઉન, 1, 2, 3, 4, 5, 6 અને બધી આવી જ આઇટમ્સ કે માઉન્ટ એવરેસ્ટ ચડી જવું છે, એમેઝોન અને નાઇલ બે લોંગેસ્ટ રિવર્સ છે એ મારે સ્વિમ કરવી છે, મિસાઇલ લોન્ચર બનાવવું છે, એરક્રાફ્ટ કેરિયર બનાવવું છે. આવી બધી વાત એણે એ લખી, હી લિસ્ટેડ ઇટ ડાઉન. 2-3 દિવસ સુધી વિચારી વિચારીને લિસ્ટ બનાવ્યું. 3જા દિવસે એણે જોયું કે મેં કેટલા ગોલ નક્કી કર્યા, 127 ગોલ્સ, 127 ગોલ એણે નક્કી કર્યા કે આટલું મારે જીવનમાં કરવું છે. એની માટે એને પ્રયત્ન શરૂ કર્યો, અત્યંત આત્મવિશ્વાસ સાથેનો પ્રયત્ન. બાય ધ એજ ઓફ 59 વેન ઇ સેટ બેક ટુ જસ્ટ ગો ઓવર ધ થિંગ્સ કે મેં કેટલા ગોલ સિદ્ધ કર્યા, તો 59 વર્ષની ઉંમરે આ 127માંથી 106 ગોલ એણે પૂરા કરી દીધેલા. બીજો એક પ્રસંગ કહું, સર આઇઝેક ન્યૂટનનું આપણે બધાએ નામ સાંભળ્યું છે, જેને આપણને ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા, લોઝ ઓફ મોશન, ગતિના 3-3 કાયદા આપણને એમણે આપ્યા. 24 વર્ષની ઉંમરે એમણે આ શોધ કરેલી. અને એરેથમેટિક્સ અને સાયન્સમાં 150થી વધારે ડિસ્કવરીઝ ને ઇન્વેન્શન્સ એ સર આઇઝેક ન્યૂટનના નામે છે. જે આપણે 12મા ધોરણમાં કેલ્ક્યુલસ ભણ્યા ને, Maths 2 પેપરમાં 50 માર્કનું જે પૂછાય છે, દેટ કેલ્ક્યુલસ ઇઝ અ ઇન્વેન્શન ઓફ ન્યૂટન. જેફરસનની તમને વાત કરું કે જેને અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન લખ્યું છે, બંધારણ જેને લખ્યું છે, એક જ અઠવાડિયામાં આખું બંધારણ પૂરું કરી નાખ્યું 33 વર્ષની ઉંમરે. બીજા એક મહાન ફૂટબોલરની વાત કરું, મેરેડોના, જેનું નામ પણ તમે લોકો સાંભળ્યું હશે. 1986માં વર્લ્ડ કપ ઓલિમ્પિક્સ, વર્લ્ડ કપ ફાઇનલ્સમાં મેક્સિકોમાં હી ઓલ્સો સ્કોર્ડ અ બ્યુટિફુલ ગોલ. અને એની માટે ઓલ ઓવર વર્લ્ડ જ્યારે BBC વેબસાઇટે બેસ્ટ ફૂટબોલર ઓફ ધ સેન્ચુરીમાં કિંગ પેલે, મેરેડોના બધાને મૂક્યા, ત્યારે હાઈએસ્ટ વોટિંગ મેરેડોના માટે ગયું. સો હી હેઝ બીન ડિક્લેર્ડ એઝ ધ ફૂટબોલર ઓફ ધ સેન્ચુરી. એણે જ્યારે આ મેક્સિકોમાં વર્લ્ડ કપ ફાઇનલ્સને આર્જેન્ટિનામાં જીતાડી, ત્યારે એની ઉંમર ફક્ત 23 વર્ષની હતી. ચાર્લ્સ ડિકન્સે ઓલિવર ટ્વિસ્ટ લખી ત્યારે એની ઉંમર ફક્ત 22 વર્ષની હતી. માઇકલ ગ્રોસ જર્મનીનો બહુ સારો સ્વિમર 1984માં 17 વર્ષની ઉંમરે એણે 7 ગોલ્ડ મેડલ લીધા. બ્યોર્ન બોર્ગનું નામ સાંભળ્યું હશે. 1976થી 1981 સુધી ટેનિસ જગતમાં રાજાની જેમ એને ટાઇટલ્સ જીત્યા છે. પણ એક વિશેષતા એવી છે કે તમને ખબર છે ટેનિસમાં 4 ગ્રેન્ડ સ્લેમ્સ રમાય. ફર્સ્ટ ઇઝ ધ ઓસ્ટ્રેલિયન ઓપન જે હમણાં પૂરી થઈ, હવે આવશે હમણાં મે અને જૂનમાં ધ ફ્રેન્ચ ઓપન, પછી વિમ્બલ્ડન આવશે અને પછી સપ્ટેમ્બરમાં યુએસ ઓપન આવશે. આ 4 ઓપન ટુર્નામેન્ટ્સ છે એ ગ્રેન્ડ સ્લેમ્સ કહેવાય છે. બાકી બીજી બધી ટુર્નામેન્ટ્સ તો ઘણી રમાતી હોય. હવે દરેક પ્લેયર છે ને પર્ટિક્યુલર કોર્ટથી ટેવાયેલો હોય અને પર્ટિક્યુલર કોર્ટ્સ ઉપર જ એ સારું દેખાવ કરી શકે. ફોર એક્ઝામ્પલ, જે ફ્રેન્ચ ઓપન રમાય છે એ રેડ ક્લે કોર્ટ ઉપર રમાય છે, અને એના એક જ અઠવાડિયા પછી વિમ્બલ્ડન રમાય એ ગ્રાસ કોર્ટ્સ ઉપર રમાય, એટલે ઇટ્સ અ વેરી ફાસ્ટ ગેમ. ફ્રાન્સમાં જે ક્લે કોર્ટ ઉપર રમાય, રેડ ક્લે કોર્ટ ઉપર, ઇટ્સ અ બેઝ લાઇન ગેમ, એટલે તમે સર્વ કરો અને બેઝ લાઇન ઉપર ઊભો રહેવાનું અને લોંગ શોર્ટ્સ બધા ચાલે. અને વિમ્બલ્ડન જે રમાય છે ઇટ્સ અ ગ્રાસ કોર્ટ ગેમ, એટલે સર્વ એન્ડ વોલી ગેમ, એટલે સર્વ કરીને તમે સીધા નેટ પાસે દોડી જાઓ, એટલે વોલીસ તમે આપી શકો પાછી. એટલે આખી બે ગેમની કહેવાય બંને ટેનિસ, પણ રમત બંને જુદી છે. ઘણા પ્લેયર્સ આમાં એક્સપર્ટ હોય, ઘણા આમાં જ એક્સપર્ટ હોય. ફોર એક્ઝામ્પલ, બોરિસ બેકર 3-4 વખત વિમ્બલ્ડન જીત્યા પણ એક પણ વખત ફ્રેન્ચ ઓપન ના જીતી શક્યા. ઇવાન લેન્ડલ હતા એ 6 ફ્રેન્ચ ઓપન જીત્યા, એક પણ વિમ્બલ્ડન ના જીતી શક્યા, કારણ કે આ રમત આખી જુદી થઈ જાય. બ્યોર્ન બોર્ગ ઇઝ ધ ઓનલી પ્લેયર ઇન ધ હિસ્ટ્રી ઓફ ટેનિસ કે જેણે બંને ચેમ્પિયનશિપ્સ 5-5 વખત જીતી છે, અને એ પણ સળંગ. 1976થી 1981 સુધી ફ્રેન્ચ ઓપન જીતે અને અઠવાડિયા પછી વિમ્બલ્ડન શરૂ થઈ જાય, એ પોતે પોતાની ગેમમાં એટલો ચેન્જ તરત લાવી શકે. આ બહુ જ અઘરું છે. આ કેવું અઘરું થયું ખબર છે? કે તમે તમારું ફર્સ્ટ પેપર જમણા હાથથી લખો અને બીજું પેપર ડાબા હાથથી લખી બતાવો, એટલી અઘરી આ વાત થઈ. પણ ફોર કન્ટિન્યુઅસલી 5 યર્સ ફ્રોમ 76 to 81 હી વોન બોથ ધ ફ્રેન્ચ ઓપન એન્ડ ધ વિમ્બલ્ડન. આ ઘણા બધા પ્રસંગો આપણે જોઈએ ત્યારે આપણને એમ લાગે કે વેર ધીસ પીપલ બોર્ન ગ્રેટ, આ લોકો શું જન્મજાત મહાન હતા, જન્મજાત જીનિયસ છે. પ્રમુખ સ્વામી મહારાજે 500થી પણ વધારે મંદિરો દેશ પરદેશમાં બાંધ્યા. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે એમને માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરીનું બિરુદ આપ્યું. અને હમણાં વન ઓફ ધ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પર્સનાલિટીઝ ઇન ધ વર્લ્ડ, ટોપ 20માં પ્રમુખ સ્વામી મહારાજનું નામ લીધું. ઘણી વખત એમ થાય કે ઓલ ધીસ ગ્રેટ એચિવર્સ, વેર ધે બોર્ન ગ્રેટ? અને બહુધા આપણા મનમાં એમ જ વિચારધારા પ્રવર્તે છે કે આ જીનિયસ છે એ લોકો જન્મજાત મહાન હોય છે. એ લોકો જન્મથી જ એમની પાસે એવી કોઈક આવડત, કદાચ ભગવાનની કૃપા, કદાચ એનું ભાગ્ય, કદાચ એની એવી કોઈ ટેલેન્ટ, એવી કોઈ વિશેષ શક્તિ જે આમ આદમી પાસે નથી એવી કોઈક છે, એટલે આ લોકો આવી મહાન સિદ્ધિ પોતાના જીવનમાં મેળવી શક્યા. આપણા મનમાં એ વિચારધારા છે, અને ઘણા વધતા ઓછા અંશે એ વિચારધારા ખોટી પણ નથી. મેની જીનિયસીસ આર બોર્ન ગ્રેટ. પણ સામે એ પણ વસ્તુ આપણને જોવા મળે છે કે ઘણી બધી વ્યક્તિઓ જીવન આ દુનિયામાં એવી થઈ છે કે જેમણે સતત પુરુષાર્થથી, પૂર્ણ આત્મવિશ્વાસથી, નૈતિકતા અને સચ્ચાઈમાં પ્રતીતિ રાખીને, ભગવાનના અસ્તિત્વથી માંડીને ભગવાન કરતા હરતા છે અને આપણે પ્રાર્થના કરવી જોઈએ એવો વિશ્વાસ ધારીને, બહુ ઓછી આવડતથી, કદાચ બહુ ઓછી બુદ્ધિમત્તાથી બહુ જ મોટું પરિણામ લાવી શક્યા છે. જીનિયસની હરોળમાં ઊભા રહી શકે એવું આ લોકોએ કાર્ય કર્યું છે. એટલે અભિપ્રાય તો અત્યારે બંને પ્રવર્તે છે. ડ્રાઇડન નામની એક વ્યક્તિ લખે છે કે જીનિયસીસ મસ્ટ બી બોર્ન, દે આર નોટ ક્રિએટેડ. કે જીનિયસ લોકો છે એ જન્મજાતા જ હોય છે, એનું સર્જન નથી થઈ શકતું. જ્યારે જનરલ માર્ક ક્લાર્ક એમ લખે છે કે કોન્ટ્રરી ટુ ધ ઓલ્ડ સેઇંગ ધેટ જીનિયસીસ મસ્ટ બી બોર્ન,
1: The art of becoming genius can be taught and can be mastered.
0: કે જીનિયસ બનવાની જે કળા છે એ શીખી પણ શકાય છે, શીખવાડી પણ શકાય છે, અને એ કળા ઉપર માસ્ટરી પણ મેળવી શકાય છે. જીનિયસની એક ડેફિનેશન એ પણ કરવામાં આવી છે કે ડુઈંગ સમથિંગ વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર એન ઓર્ડિનરી પર્સન ટુ ડૂ ઇઝ ટેલેન્ટ. ટેલેન્ટ એટલે શું? આવડત એટલે શું? કે સામાન્ય વ્યક્તિને જે કરવું એકદમ કઠણ પડે એ સાહજિક રીતે કરી શકે ટેલેન્ટ. બટ ડુઈંગ થિંગ્સ વિચ ઇઝ ઇમ્પોસિબલ ફોર ટેલેન્ટ ઇઝ જીનિયસ. ખૂબ આવડત અને હોશિયારી ધરાવતી વ્યક્તિ પણ જે કાર્ય કરી ના શકે એ અતિ સાહજિકતાથી કરી બતાવવું એ જીનિયસ છે. કોકે હસતા હસતા એ પણ વ્યાખ્યા કરી છે, અ ક્રેકપોટ હુ હિટ ધ જેકપોટ. પ્રેસિડેન્ટ કેનેડી ઘણી વખત કહેતા કે જીનિયસ લાઇઝ ઇન ધ એક્સરસાઇઝ ઓફ વાઇટલ પાવર્સ અલોંગ ધ લાઇન્સ ઓફ એક્સેલન્સ ઇન અ લાઈફ અફોર્ડિંગ ધેમ સ્કોપ. એનો મતલબ શું થયો? કે વ્યક્તિ એના જીવનમાં એ પદ પ્રાપ્ત કરી શકે છે, એ કક્ષાએ જઈ શકે છે, ઉચ્ચતમ પરિણામ કોઈ પણ નાના કાર્યથી માંડીને જીવનના કોઈ પણ અગત્યના મોટા કાર્યમાં એ લાવી શકે છે. ઇટ ઇઝ એક્સરસાઇઝિંગ યોર વાઇટલ પાવર્સ. બહુ સરસ શબ્દ કેનેડીએ વાપર્યો છે કે તમારામાં જે સુષુપ્ત શક્તિ છે, ધ લેટન્ટ એનર્જીઝ ધેટ યુ હેવ, એને સર્વોત્તમ કક્ષાનું પરિણામ લાવવા માટે એનો પૂર્ણ ઉપયોગ કરવો અલોંગ ધ લાઇન્સ ઓફ એક્સેલન્સ. અને પછીનું વાક્ય પણ અગત્યનું એમણે લખ્યું છે, ઇન અ લાઈફ એફોર્ડિંગ ધેમ સ્કોપ. એક એવું જીવનનું ઘડતર થવું જોઈએ કે જેમાં આપણા જીવનની સુષુપ્ત શક્તિઓને પ્રદર્શિત થવાની એક તક મળે. એન ઓપોર્ચ્યુનિટી ઇઝ ક્રિએટેડ. એટલે આ બધી જ વ્યાખ્યાઓ પરથી, ઘણા બધા મહાનુભાવોના અનુભવો ઉપરથી, અને આજે આપણે આગળ પ્રસંગો સાંભળ્યા એ મહાનુભાવોના જીવન પ્રસંગો ઉપરથી, આપણે એક વાત ચોક્કસ નિર્ધાર કરી શકીએ કે ઓલ ઓફ અસ સિટિંગ યર, અહીંયા જે આપણે બધા જ બેઠા છીએ, એ બધા જ આપણે જીનિયસ બની શકીએ છીએ જે ક્ષેત્રમાં હોઈએ. અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ તો સારામાં સારું પરિણામ ઓછી મહેનતથી લાવી શકીએ છીએ. ભવિષ્યમાં આપણે કોઈ સારી જોબ કરશું, સારો બિઝનેસ કરશું, એમાં પણ દરેક રીતે સારું પરિણામ, ફ્રોમ મેનેજમેન્ટ ટુ એડમિનિસ્ટ્રેશન ટુ પ્રોફિટ્સ, એ બધામાં સારામાં સારું પરિણામ આપણે બધા જ લાવી શકીએ છીએ. વી ઓલ કેન બી જીનિયસ. કારણ કે કેનેડીએ જે વાત કરીએ, વાઇટલ પાવર્સ આપણા બધામાં છે. વી ઓલ હેવ ધેટ લેટન્ટ એનર્જી. એને પ્રોડ્યુસ કરવી, એને વ્યક્ત થવાની એક તક આપવી, અને એ જ્યારે પ્રદર્શિત થાય ત્યારે એમાંથી ઉત્તમ પરિણામો મેળવવા, એ વિચાર આપણે હોવો જોઈએ. એટલે જીનિયસીસ આર નોટ ઓલવેઝ બોર્ન. હવે આ વાક્ય યાદ રાખજો, અગત્યની વાત આ છે કે જીનિયસીસ આર નોટ ઓલવેઝ બોર્ન. એ કાયમ જન્મજાત નથી હોતા. બટ ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ કેન બી ટોટ, કેન બી લર્ન એન્ડ કેન બી માસ્ટર્ડ. એ થઈ શકે છે, પણ એની માટે અમુક ચોક્કસ ક્વોલિટીઝ જોઈએ, ચોક્કસ સદગુણો એ આપણા જીવનમાં આપણે કેળવવા જોઈએ. હોય છે તો ખરા, પણ આપણે જે વાત કરી કે એને પ્રદર્શિત થવાની એક તક આપવી જોઈએ. ઇટ મસ્ટ બી ગિવન અ સ્કોપ. તો પહેલી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી ઓફ બિકમિંગ અ જીનિયસ, ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી નીડેડ ઇઝ પર્સિવરન્સ, એનર્જી, કામ કરવાની સખત ધગશ, સતત પુરુષાર્થ કરવાની તમન્ના, પડે પડે પ્રયત્નશીલ રહેવાની તમન્ના, એ જાગૃતિ એ જીનિયસ બનવાની પહેલી કળા છે. એટલે એની માટે વાત લખેલી છે કે યુ હેવ ટુ કેરી ધ એક્સ્ટ્રા બર્ડન, વોક ધ એક્સ્ટ્રા માઇલ એન્ડ ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર. વી હેવ ટુ કેરી ધ એક્સ્ટ્રા બર્ડન. વધારે કામ બધાએ જ કરવું પડશે. વોક ધ એક્સ્ટ્રા માઇલ, વધારે પુરુષાર્થ આપણે બધાએ કરવો પડશે. અને ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર, કેલ્ક્યુલેટેડ રિસ્ક આપણે બધાએ લેવા પડશે ઇફ વી વોન્ટ ટુ બીકમ અ જીનિયસ. 1978માં બોમ્બેમાં બ્રેબોન સ્ટેડિયમ ઉપર ફાસ્ટ બોલર્સનું સિલેક્શન ચાલતું હતું, અને એમાં
1: આખા દેશમાંથી ઘણા બધા એસ્પાયરિંગ બોલર્સ ત્યાં એક કેમ્પમાં હતા. એમાં સમબડી ફ્રોમ ધ નોર્થ ઝોન, એને ચીફ ઓફ સિલેક્ટર્સ રામનાથનને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો કે આ એક હરિયાણાનો છોકરો છે, એનું નામ કપિલ દેવ છે, ઘણી ફાસ્ટ બોલિંગ નાખે છે. એટલે રામનાથને કપિલ દેવની સામે આમ ઉપરથી નીચે સુધી આમ જોયું, જેમ આપણે સ્કેન કરે ને આખું શરીર, એમ આખું સ્કેન કર્યા કપિલ દેવને. આ કપિલ દેવે પોતાની ઓટોબાયોગ્રાફીમાં લખ્યું છે. અને આખા સ્કેન કરીને લગભગ 10-15 સેકન્ડના પોઝ પછી કપિલ દેવના આંખમાં આંખ પરોવીને એમણે વાત કરી કે ધેર આર નો ફાસ્ટ બોલર્સ ઇન ઇન્ડિયા, ઇન્ડિયામાં કોઈ ફાસ્ટ બોલર્સ છે જ નહીં. 2000ની સાલમાં, એટલે કે એના 22 વર્ષ પછી કપિલ દેવે એમના જીવનચરિત્રમાં પોતે લખ્યું છે કે રામનાથનનો એ ચહેરો, એની એ આંખો અને એની એ શબ્દા, એની એના બધા એ શબ્દો, એ બધા મારા અંતરમાં એવા કોતરાઈ ગયા. ઇટ ડેવલપ્ડ અ ઝીલ ઇન મી, અ ફાયર ઇન માય બેલી. જો કેનેડીએ જે વાત કરી ને કે વાઇટલ પાવર્સ એ ડેવલપ થાય, લેટન્ટ સુષુપ્ત શક્તિઓ બહાર આવી જાય, કે હું આમને બતાવી દઉં કે આઈ એમ અ ફાસ્ટ બોલર. અને આપણને બધાને ખબર છે કે એક વખત વર્લ્ડના હાઈએસ્ટ વિકેટ ટેકર કપિલ દેવ બન્યા. અત્યારે તો કર્ટની વોલ્શ ને મુરલીધરન ને શેન વોન ને બધા કેટલા આગળ નીકળી ગયા છે. પણ વિથ 434 વિકેટ્સ, વન્સ અપોન અ ટાઈમ હી વોઝ ધ હાઈએસ્ટ વિકેટ ટેકર. અને એની માટે એવું કહેવાય છે કે 434માંથી 220 વિકેટ્સ તો એમને ઇન્ડિયાની ડેડ પિચિસ ઉપર લીધી છે. નાખી નાખીને તૂટી જાય ને ખભા, તોય બોલ સ્વિંગ ના થાય. જો રિચર્ડ હેડલી કે યાન બોથમ કે બોબ વિલિસ કે કર્ટની વોલ્શ જેટલી ટેસ્ટ મેચિસ ફોરેનની લશ ગ્રીન વિકેટ્સ ઉપર કપિલ દેવ રમ્યા હોત, તેની પણ 550 ઉપર વિકેટ્સ થઈ જાત. પણ 55,000 ડિલિવરીઝ આ જમણા ખભાથી એમણે ટેસ્ટ ક્રિકેટમાં નાખી છે. વન ડેની જુદી, રણજી ટ્રોફી દુલીપ ટ્રોફીની જુદી. દેટ ઇઝ પર્સિવરન્સ, દેટ ઇઝ એનર્જી. એટલે કેરી ધ એક્સ્ટ્રા બર્ડન, વોક ધ એક્સ્ટ્રા માઇલ એન્ડ ફેસ ધ એક્સ્ટ્રા ડેન્જર. આ બધા જ મહાન પુરુષો એમના જીવનમાં સતત પુરુષ પ્રયત્ન કર્યો છે. સો ધ હાઇટ્સ અટેઇન્ડ એન્ડ કેપ્ટ બાય ગ્રેટ પર્સનાલિટીઝ વેર નોટ અટેઇન્ડ બાય સડન ફ્લાઇટ, બટ ધે વાઇલ દેર કમ્પેનિયન્સ વર સ્લીપિંગ એટ નાઇટ વેર ટોઇલિંગ અપવર્ડ્સ. કે મહાન પુરુષો જે સિદ્ધિઓ મેળવી છે, સીધા જ હેલિકોપ્ટરમાંથી ઉડીને એવરેસ્ટ ઉપર જઈને ઝંડો નથી રોપી આવ્યા, તો એની કોઈ કિંમત નથી. પણ જ્યારે એમના સાથીદારો પ્રેમથી ચેન્દની નીંદ લેતા હતા રાત્રે, ત્યારે રાત્રે મોડે સુધી જાગી જાગીને આ લોકોએ પુરુષાર્થ કર્યો છે. એમનામ કોઈ આ સિદ્ધિ સુધી નથી પહોંચી શક્યું. સ્ટીવ વોનો નામ આપણે બધાએ સાંભળ્યું છે. હું ક્રિકેટના 2-4 પ્રસંગો વધારે એટલે કહું છું કે એમાં બધાને જલ્દી રૂચિ થઈ જાય, આનંદ વધારે આવે. અને આઈ એમ ઓલ્સો ક્રિકેટ ફેન. એટલે સ્ટીવ વો એક ઓર્ડિનરી ઓલરાઉન્ડર તરીકે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં જોડાયેલા. અને આપણને બધાને એની સિદ્ધિ ખબર છે, જ્યારે રિટાયર થયા ત્યારે વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન્સ એવર ઇન ધ હિસ્ટ્રી ઓફ ટેસ્ટ ક્રિકેટ. એ જેટલી ટેસ્ટ ક્રિકેટ જીત્યા કેપ્ટન તરીકે, એટલી દુનિયામાં કોઈ કેપ્ટન નથી જીત્યા. અને કદાચ જીતશે કે કેમ, જોકે રિકી પોન્ટિંગ પાછળ ને પાછળ જાય છે, એટલે ઇટ ઇઝ પોસિબલ. પણ એક ઓર્ડિનરી પ્લેયર તરીકે જે છઠ્ઠા ક્રમે બોલિંગ બેટિંગમાં આવતા હતા અને 5મા ક્રમે એને બોલિંગ આપવામાં આવતી હતી, એવા એક ઓલરાઉન્ડર એ આ કક્ષા સુધી પહોંચે. રીડર્સ ડાયજેસ્ટે લખ્યું છે, ઇટ વોઝ અ જેન્ટલ સાઇડ ઓફ ક્રિકેટ ટફ ગાય, અંતરથી રોક સોલિડ વ્યક્તિ. પણ એની જે કેપ્ટનસી હતી, એનું જે થિંકિંગ હતું, અને ફિલ્ડ ઉપર બેટ્સમેન પ્રમાણે જે એને ફિલ્ડિંગ ગોઠવી, એમ એવું કહેવાય છે કે સ્ટીવ વોની જે માસ્ટરી હતી, એ અત્યાર સુધી અને અત્યારના હયાત કેપ્ટન્સમાં કોઈની પાસે આવડત નથી. તો આવા જીનિયસ લોકો છે, એ નોટ ઓલવેઝ કે દેવર બોર્ન ગ્રેટ, એ જન્મજાત મહાન હતા એવું નથી. એ લોકો એમના જીવનમાં ઘણો બધો પુરુષાર્થ, ઘણા બધા વિચાર પછી, યોગ્ય દિશા પ્રાપ્ત કરીને પછી, યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કરીને પછી પણ પુરુષાર્થ કર્યો, ત્યારે એક વિશેષ સિદ્ધિ એમના જીવનમાં પ્રાપ્ત કરી શક્યા. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ છે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, એમની પાસે રો મટીરિયલમાં કશું જ નહોતું, કોઈ પબ્લિક સપોર્ટ નહીં, કોઈ મોટા ઇન્સ્ટિટ્યુશનનું બેકગ્રાઉન્ડ નહીં. પોતે જ્યારે સંસ્થામાંથી એટલે કે વડતાલ સંસ્થામાંથી અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત માટે બહાર આવ્યા ત્યારે એમની પાસે કોઈ એવી લોક પ્રતિષ્ઠા પણ નહોતી, કોઈ એવું રાજ્યનું કે સરકારનું બેકિંગ પણ નહોતું. અને એ વ્યક્તિ, અહીંયા આપણે અટલાદરામાં એક મંદિર જોઈએ છીએ, એવા 6 ગગનચુંબી મંદિરો બાંધી દે અને આ બીએપીએસ સંસ્થાના પાયા પોતાની વાણી, પોતાનું વર્તન અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અને પ્રણાલિકા પ્રમાણે એટલા ઊંડા પાતાળે નાખી દીધા કે આજે આ બીએપીએસ સંસ્થા વન ઓફ નોટ ઓન્લી ધ બેસ્ટ નોન, વન ઓફ ધ બેસ્ટ વર્ક ડુઈંગ ઓર્ગેનાઇઝેશન્સ ઇન ઇન્ડિયા, ઇન એશિયા. એ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સતત પોતાના પુરુષાર્થથી આ કામ કર્યું છે. લોકો એવું કહેતા કે ટ્રેન અને ટપાલ એ બે સરકારે તો શાસ્ત્રીજી મહારાજ માટે જ બનાવ્યા છે, એટલો બધો એનો ભરપૂર ઉપયોગ એમણે કર્યો છે. પણ જબરજસ્ત પુરુષાર્થથી એમણે આ સંસ્થાના પાયા પાતાળે નાખ્યા છે. હમણાં પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા ત્યારે એક બહુ જૂના હરિભક્ત રમણલાલ બારોટ સ્વામીશ્રીને મળવા માટે આવ્યા. એમણે એક પ્રસંગ કહ્યો કે એક દિવસ બપોરે 4 વાગે હું આણંદ મંદિરે ગયો ત્યારે મેળા ઉપર શાસ્ત્રીજી મહારાજ સૂતા હતા અને એમને જગાડીને મેં વાત કરી કે સ્વામી મારા બહેનના લગ્ન થઈ ગયા છે, મારા બનેવી સત્સંગી નથી, તો મારી ઈચ્છા છે કે જો તમે ત્યાં પધરામણી આવો, એના ઘરે થોડી વાર બેસો અને થોડીક એની વાત કરો તો એમને અક્ષર પુરુષોત્તમની વાત સમજાય અને સત્સંગી થાય. રમણભાઈ આ વાત કરી કે શાસ્ત્રીજી મારા તરત પથારીમાંથી બેઠા થઈ ગયા. ચાલ અત્યારે કે સ્વામી, અત્યારે સ્વામી કે અત્યારે જ, ધર્મના કામમાં ઢીલ નહીં. સી ધ પર્સિવિયરન્સ, સી ધ એનર્જી, સી ધ ફાયર ઇન ધ બેલી, કે આ કામ મારે કરવું છે. એ કામને પુષ્ટિ કરતી નાનામાં નાની ક્રિયા પણ તત્કાળ અને વ્યવસ્થિત કરવી. એ ઊભા થઈને નીચે આવ્યા, બંને પગના ગોઠણમાં વા હતો. નીચે આવતા આવતા પણ ખૂબ તકલીફ થઈ. રસ્તામાં 2 વખત રમણલાલ બારોટે વાત કરી કે સ્વામી તમે રહેવા દો, એ વસ્તુ તો એમને અહીંયા બોલાવી લઈશ. સ્વામી કે ના, આપણે જવું જ છે. મંદિરની બહાર આવ્યા તો કોઈ ઘોડાગાડી નહીં, કોઈ ગાડું નહીં, કશું જ નહીં. કે સ્વામી આપણે, સ્વામી કે ચાલતા થઈએ. એક સંતના ટેકે અને બાજુમાં રમણલાલ બારોટ, 3 જણા ચાલવા માંડ્યા. 15-20 ડગલા ચાલ્યા અને શાસ્ત્રી મહારાજ કે મારથી નહીં ચલાય, હું બેસી જઉં છું. કે સ્વામી રહેવા દો, આપણે પધરામણી ન જ જવું. સ્વામી કે નીકળ્યા છે એટલે કરવાની છે, જવું જ છે. સી ધ પર્સિવિયરન્સ. પાછું 15-20 ડગલા ચાલ્યા અને પાછા બેસી ગયા કે ખૂબ વા છે, ખૂબ દુખાવો થાય છે. રમણલાલ બારોટ કે સ્વામી, રડતા રડતા કે સ્વામી તમે રહેવા દો, આપણે નથી જવું. શાસ્ત્રીજી મહારાજ કે ના, આપણે જવું છે. આજુબાજુ તપાસ કરે તો કોઈ ઘોડાગાડી નહીં, કોઈ ગાડું નહીં, કશું જ નહીં. રમણલાલ બારોટને સૂજ્યું કે સ્વામી એમ કરો, હું ને આ સંત ભેગા થઈને તમને થોડાક તેડી લઈએ, ઉચકી લઈએ. સ્વામી કહેના, થોડું ચલાશે, થોડું ચાલ્યા અને પાછું થાકી ગયા, બેસી ગયા. રમણલાલ બારોટ કે એમ કરો સ્વામી, હું નીચે બેસી જઉં છું, તમે મારા ખભા ઉપર બેસી જાઓ. ઇન બ્રોડ ડે લાઇટ સાંજે 5 વાગે જ્યારે રોડ ઉપર આટલી બધી આવન જાવન લોકોની હતી ત્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, આવા એક મહાન સંત, આવા એક વિદ્વાન સંત, એ અક્ષર પુરુષોત્તમની વાત એક સામાન્ય હરિભક્તને સમજાય એના માટે ભર બજારમાં દોડે દિવસે એક હરિભક્તના ખભા ઉપર એક નાનું બાળક બેસે એવી રીતે બેસીને એના ઘરે પધરામણી કરી છે. સી ધ પર્સિવરન્સ. કેટલી બધી એને અંતરમાં એક ઝીલ હશે કે મારે અક્ષર પુરુષોત્તમની વાત જો એક જણો પણ સમજવા તૈયાર હોય તો મારે કરવી છે. હી વેન્ટ ધેર, ત્યાં 1.5 કલાક બેઠા, ત્યાં સુધીમાં ગાડાની વ્યવસ્થા થઈ ગઈ વળતા આવવા માટે. પણ આ રીતે આ મહાન પુરુષોએ એના જીવનમાં કાર્ય કર્યું છે. એટલે કોઈ પણ જીનિયસ એના જીવનમાં આવું સર્વોત્તમ પરિણામ પોતે જે કાર્ય નક્કી કર્યું છે એમાં લાવી શક્યા છે, એનું કારણ છે કે લોકો જીવનમાં જબરજસ્ત કેલ્ક્યુલેટેડ પુરુષાર્થ, ગણતરીપૂર્વકનો પુરુષાર્થ એમના જીવનમાં એમણે કરેલો છે. બિલ ગેટ્સની વાત આપણે સાંભળી હશે, ધ કિંગ ઓફ કમ્પ્યુટર વર્લ્ડ. આ તો અમેરિકન સરકારે એક પોલિસી ઘડી, બાકી તો આખું ઇન્ટરનેટે કંટ્રોલ કરત, તો અનડિસ્પ્યુટેડ થઈ જાય તે વ્યક્તિ. પણ મોનોપોલી એક જણા ન આવી જાય એટલે અમેરિકન ગવર્મેન્ટે પોલિસી નક્કી કરી, એટલે આખી કંપનીના 2 ભાગ થઈ ગયા. પણ બિલ ગેટ્સ, મોસ્ટ ઓર્ડિનરી સ્ટુડન્ટ, હમણાં ઇંગ્લેન્ડમાં 8મા ધોરણમાં જે સ્કૂલમાંથી એને કાઢી મૂકવામાં આવેલો કે ભાઈ આ છોકરો નહીં ભણી શકે, આ છોકરો ધમાલ કરે છે એટલે સ્કૂલનું નામ બગાડશે, તમામ શિક્ષકો જે એને ભણાવવાના ક્લાસમાં જાય છે એની બધાની ફરિયાદ છે, એટલે આને રસ્ટીગેટ કરો. એ સ્કૂલમાં કોન્વોકેશન ડેમાં ચીફ ગેસ્ટ તરીકે એને બોલાવવામાં આવ્યા અને એના હાથે સર્ટિફિકેટ આપવામાં આવ્યું. પૃથ્વી પર ઘણા આશ્ચર્ય સર્જાતા હોય છે આવા. અને ત્યાં સ્કૂલના પ્રિન્સિપલે વિનંતી કરી કે અમારે કમ્પ્યુટર બિલ્ડિંગ બાંધવું છે તો વી વોન્ટ ડોનેશન. બિલ ગેટ્સે પૂછ્યું કેટલું, તો કે 5 મિલિયન પાઉન્ડ્સ, એટલે કે 50 લાખ પાઉન્ડ. બિલ ગેટ્સે ઇશારો કરીને સેક્રેટરીને ઓડિયન્સમાંથી બોલાવ્યા કે 10 મિલિયન પાઉન્ડનો ચેક લખી આપો. એટલે પ્રિન્સિપલ કે આઈ વોન્ટ ઓન્લી 5 મિલિયન પાઉન્ડ્સ, તો કે રાખજો, જરૂર પડે તો વાપરજો. 50 લાખ પાઉન્ડ માંગેલા, 1 કરોડ પાઉન્ડ આપી દીધા. ટાઈમ મેગેઝિને લખ્યું છે અત્યારે એની આવક 1 કલાકની 4 કરોડ રૂપિયા છે. એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે હી અર્ન્સ 96 કરોડ રૂપીઝ. આ એનું 24 કલાકનું ચક્ર છે. રાત્રે 8 કલાક સુઈ જાય ને પ્રેમથી તો એ સવારે 8×32 કરોડ તૈયાર હોય. એનું 24 કલાકનું તંત્ર સેટ થયેલું છે. એ સ્વિમિંગ પુલમાં કલાક નાય ને તો એ બહાર નીકળેલા 4 કરોડ તૈયાર જ હોય એના. બધા ઓવરહેડ કોસ્ટ, સેલરીઝ, રનિંગ ધ કંપની, બધું એના પર્સનલ કોસ્ટ બધું ડિડક્ટ કરીએ, ચોખ્ખા 4 કરોડ રૂપિયા કલાકે એના ખિસ્સામાં આવે છે. એણે પોતાના જીવન વિશે એક પુસ્તક લખ્યું છે, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. બહુ જ ફાઇન પુસ્તક છે. આપણે ઈમેલમાં જે એડ્રેસ લખીએ છીએ ને, @, એટલે બિઝનેસ એટ ધ રેટ ઓફ લાઇટ. વીજળીની ઝડપે તમારે વેપાર કરવો છે, આપણા બધાની હા છે ને, અને શું કામ ના હોઈ શકે. તો એની માટે એ પુસ્તકમાં એમણે સિદ્ધાંતો મૂક્યા છે કે હું આ ઝડપે જે વેપાર કરી શક્યો એમાં કયા સિદ્ધાંતો મારા જીવનમાં મેં અપનાવેલા અને કયા સિદ્ધાંત ઉપર મેં સંપૂર્ણ ફોકસ કોન્સન્ટ્રેશન રાખીને કોઈ દિવસે માર્ગેથી હું ચલાયમાન, કોઈ પણ પરિસ્થિતિમાં ગમે તેટલા અવરોધોની વચ્ચે હું થયો જ નથી, એ મારા જીવનના 3 સિદ્ધાંતો. આ વાત એમણે સાહજિક રીતે પ્રવચનમાં યુરોપમાં જીનીવામાં કરી હતી. પછી એમાંથી એમણે પ્રેરણાથીને પુસ્તક લખ્યું. અને કયા ઠેકાણે એમણે પ્રવચન કરેલું કે જ્યારે G8ના ફિનાન્સ મિનિસ્ટર્સ, G8 શબ્દથી આપણે પરિચિત હશું, દુનિયાના top 8 દેશો, ઇન્ડસ્ટ્રીઅલાઇઝ દેશો, G8 એના ફિનાન્સ મિનિસ્ટર્સ અને સાથે 150 દેશોના નાણામંત્રીઓ, એટલે 150+8 158 દેશોના નાણામંત્રીઓ હાજર હતા. એ નાણામંત્રીઓને 2 કલાક સુધી બિલ ગેટ્સે સંબોધન કર્યું કે તમારે તમારા દેશની ઇકોનોમિક પોલિસીમાં શું રિફોર્મ્સ લાવવા જોઈએ જેથી લોકોને નોકરી મળે, લોકો થોડા આર્થિક રીતે સદ્ધર થાય અને તમારું પોતાનું વ્યવસ્થા અને આર્થિક તંત્ર સબળ થાય. હવે 158 દેશના નાણામંત્રીઓને 2 કલાક સંબોધન કરે બિઝનેસમેન, એ કેવો હશે, એની વિચારધારા કેવી હશે, એના જીવનમાં એણે જે સિદ્ધિ મેળવી, એ માર્ગ જેને અપનાવ્યો, સિદ્ધિ તો મળી, ઇટ્સ અ ગ્રેટ સ્ટોરી, પણ એના કરતાં પણ ગ્રેટ સ્ટોરી એને જે માર્ગ અપનાવ્યો અને માર્ગમાંથી ક્યારેય વિચલિત ન થયા, એ અગત્યનું છે. તો જે 3 મુદ્દા એમણે બિલ ગેટ્સે આ પુસ્તકમાં લખ્યા છે, બિલ ગેટ્સ પોતે લખે છે કે એવરી સ્ટેપ ઓફ માય સક્સેસ ઇઝ અ કલ્મિનેશન ઓફ ડિટર્મિનેશન. પહેલી તો દ્રઢતા કે આ કરવું છે, ઇન્ટેન્સ વર્ક, ખૂબ કામ, પુષ્કળ કામ મેં કર્યું છે રાત દિવસ જોયા વગર. આપણો આ મુદ્દો પહેલો અહીંયા સચવાય છે, પર્સિવિયરન્સ, કે ગણતરીપૂર્વકનો પુરુષાર્થ પણ કરવો તો પડશે જ, ઇન્ટેન્સ વર્ક. એન્ડ ત્રીજી વસ્તુને લખી, એક્સેપ્ટન્સ ઓફ ધ આઈડિયાઝ ઓફ અધર્સ, બીજાના વિચારોનો સ્વીકાર, સહર્ષ સ્વીકાર. પછી અપનાવું કે ન અપનાવું એની પાછળની એ વિચાર રાખે, પણ એકવાર પ્રેમથી સાંભળવા અને અપનાવવાનો પ્રયત્ન કરવો જો સારા હોય તો. અને જીવનમાં કોઈ પણ મહાન વ્યક્તિ તમે જો એનું જીવનચરિત્ર વાંચો, મેં તો મારા જીવનમાં 200થી પણ વધારે મહાન પુરુષોના જીવનચરિત્રો વાંચ્યા છે, અને એમાં જે આ બિલ ગેટ્સે વાત લખી છે બધાના જ જીવનમાં તમને જોવા મળે છે, અને ઇન્ક્લુડિંગ BAPSના અત્યારના પ્રેસિડેન્ટ અને ધર્મગુરુ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આ સિદ્ધાંતો બહુ દ્રઢતાપૂર્વક જોવા મળે છે. ત્યારે જ પીપલ રીચ ધીસ હાઇટ. જો પહેલી જેને વાત કરી કે દ્રઢતા, કે એકવાર જે નક્કી કર્યું આપણે કરવું જ છે, આ આપણે સમજો, જે પહેલો મુદ્દો સમજીએ છીએ પર્સિવિયરન્સ, એના પેટા વિભાગમાં છે પર્સિવિયરન્સ, દેટ ઇઝ કેલ્ક્યુલેટેડ હાર્ડવર્ક. જો દ્રઢતા તમે જો, પ્રમુખ સ્વામી મહારાજે જે માર્ગ પોતે લીધો કે પોતે પોતાના જીવનમાં પવિત્રતા અને ત્યાગ, અને સાથેની સમાજ સેવા અને ભગવાનની ભક્તિ. એ જે માર્ગ પ્રમુખ સ્વામી મહારાજે લીધો છે એમાં કેટલી બધી દ્રઢતા છે. હમણાં 1991 હરકિશન મહેતાએ બોમ્બેમાં પ્રમુખ સ્વામી મહારાજને એક ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછ્યું કે તમે તમારા જીવનમાં જે માર્ગ લીધો છે એ માર્ગે ક્યારેય કોઈ દિવસ તમને કોઈ અફસોસ થયો છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સાહજિક વાત કરી કે ના, મને કોઈ દિવસ કોઈ અફસોસ નથી થયો. સેકન્ડ ક્વેશ્ચન, કે તમારા જીવનનો કોઈ એવો પ્રસંગ છે કે તમે યાદ કરો ને તમને દુઃખ થાય? સ્વામી કે ના, કોઈ એવો પ્રસંગ નથી કે હું યાદ કરું મને દુઃખ થાય. કેટલી બધી દ્રઢતાથી, ફર્સ્ટ થિંગ જે બિલ ગેટ્સે લખી, ડિટર્મિનેશન, કેટલી બધી દ્રઢતાથી એ માર્ગે ચાલ્યા છે. બીજી વાત લખી કે સખત પુરુષાર્થ, ઇન્ટેન્સ વર્ક. પ્રમુખ સ્વામી મહારાજ ભાદરા મંદિરે હતા, પોતે જમતા તે વખતે સંતો અને હરિભક્તો યુવકો બધા સામે બેઠા હતા અને સાહજિક વાતો ચાલતી હતી. એમાં ભગવચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, ઘણી વખત મને એવો વિચાર આવે છે કે તમે આ સંસ્થાનો વ્યાપ એટલો બધો પહોળો કરી દીધો છે, આટલા બધા મંદિરો બાંધ્યા,

પ્રમુખ સાંઈ મહારાજે વાત કરી, ભગવત ચરણ આપણાથી થાય એટલું આપણે કરવું એ આપણી સેવા છે, બાકી જેણે આ કાર્યનો આરંભ કર્યો છે એનામાં તાકાત છે, એ પૂરા કરશે અને ચલાવશે. શું કોન્ફિડન્સ છે કે જેણે આ કાર્ય ઊભું કર્યું છે એનામાં તાકાત છે કે પૂરાય કરશે અને ચલાવશે. એટલે સખત પુરુષાર્થથી આ બધું કાર્ય કરતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને ગોંડલમાં પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ પૂછ્યું કે તમને આમ નિરાતે બેઠેલા જોઈએ ને ત્યારે અમને આનંદ થાય છે, તો આમ તમને કેવું રહેશે જ્યારે કોઈ પણ પત્ર લખવાનો ના હોય, કોઈ ટેલિફોન ના હોય, કોઈ મળનારું ના હોય, કોઈ મિટિંગ ના હોય, તમને કોઈ વિશેષ કામ મનમાં ના હોય, ત્યારે તમે આમ નિરાતે શાંતિથી બેઠા ત્યારે તમને કેવું લાગે છે? તમને એમ થાય કે હાશ આજે થોડીક નિરાત છે? આપણને એવું હોય, હા પરીક્ષા પત્ર બીજે દિવસે કેવું હોય, હાશ પત્યું. તો પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે તમને એમ લાગે છે એમ હાશ? સ્વામી કે ના હોય ને તો અમે ઊભું કરીએ પણ નવરા ના બેસીએ. અને અમે તો જોયું છે, બધા સંતોનો અનુભવ છે કે ના હોય ને તો સ્વામી ક્યાંકથી ઊભું કરે, કોકને બોલાવે. બાપા સાથે 96 સાલમાં અમે ત્યાં ઓસ્ટ્રેલિયા હતા, સિડનીમાં એકાદ મુલાકાતની માંડ હોય, સવારે નાસ્તો કર્યા પછી જે મુલાકાતનો ધસારો આપણે ભારતમાં રહેતો એવો પરદેશમાં ઘણી વખત નહોતો, ફાર ઇસ્ટ કન્ટ્રીઝમાં તો બહુ ઓછું આજથી 10 વર્ષ પહેલાં. તો એક જ વ્યક્તિ આવ્યો હોય ને એને તો જાણે ઇન્ટરવ્યૂ લેતો હોય ને એવો અડધો કલાક એની સાથે એનું ગામ ને એની શેરી કહી ને એનું કુટુંબ કહ્યું ને બધું પૂછી કાઢે, પણ એટલી બધી ઇન્ટિમેસી ડેવલપ કરી દે. હી વર્ક્સ ઇન્ટેન્સ વર્ક, જબરદસ્ત પુરુષાર્થ એમણે કરેલો છે. એટલે આ વિચારોની દ્રઢતા, જબરદસ્ત પુરુષાર્થ, અને સાથે સાથે ત્રીજી અગત્યની વાત કે બીજાના વિચારો, અન્યના વિચારોને સ્વીકારવાની એક સહર્ષ ટેવ. પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં 1995માં ભવ્ય મંદિર બાંધ્યું, જે મંદિરમાં તે રીડર્સ ડાયજેસ્ટ લખ્યું છે કે ઇટ્સ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. એ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પછી બીજે કે ત્રીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજને વિચાર આવ્યો કે અહીંયા શિસ્ત જળવાય, ભગવાન બેઠા છે તો એમની મર્યાદા જળવાય, આ વાતાવરણની થોડી પવિત્રતા જળવાય, અહીંયા એક આધ્યાત્મિક ફોરમ કાયમ રહે એની માટે થોડાક નિયમો આપણે ઘડવા જોઈએ, પહેરવેશથી માંડીને બધી રીતે. એમના મનમાં એ વિચાર હતો, છતાં પણ બધા જ કન્સર્ન સંતો હરિભક્તો આગેવાનોને ભેગા કર્યા અને સ્વામીએ પોતે આ પ્રસ્તાવ મૂક્યો કે મારા મનમાં વિચાર છે, માટે આપણે વેશકેશ માટે, પહેરવેશ માટે, લોકો અહીંયા મોઢામાં કંઈ ખાતા ખાતા ન આવે, ચ્યુઈંગમ ચાવતા ચાવતા ઠાકોરજી પાસે ન જાય, કારણ કે ત્યાંના લોકોની તો આ સાહજિક ટેવો હોય છે, તો આની માટે આપણે કંઈક નિયમ ઘડવા જોઈએ. તમને બધાને કેમ લાગે છે? જો પોતે અનડિસ્પ્યુટેડ પ્રેસિડેન્ટ છે, 1950થી આજે 55 વર્ષ થયા એ આ સંસ્થાના પ્રમુખ છે, ઇટ્સ ઓલ્સો વર્લ્ડ રેકોર્ડ કે દુનિયામાં કોઈ એનજીઓના કોઈ વ્યક્તિ 55 વર્ષ સુધી કોઈ પણ ઇલેક્શન વગર, કોઈ પણ વિરોધ વગર, કોઈ પણ અસંતોષ વગર આ સર્વોત્તમ પોસ્ટ આટલી બ્રોડ બેઝ એનજીઓમાં રાખી હોય એ આખી દુનિયામાં એક પ્રમુખ સ્વામી મહારાજા છે. આઈ ડોન્ટ થિંક કદાચ કોઈ બીજા હોય. એટલે એમને પૂર્ણ સત્તા છે, હી ઇઝ વન મેન ઓથોરિટી. બીએપીએસમાં નાના પરિવર્તનથી માંડીને મોટામાં મોટો નિર્ણય સુધી હી ઇઝ ઓથોરાઇઝ્ડ, વન મેન ડિસિશન મેકિંગ થઈ છે. છતાં પણ બધાને સાથે રાખીને, બધાનો અભિપ્રાય મેળવીને, બધાને આ વિચાર સમજીને એમણે સ્વીકાર કરીને જ હંમેશા આગળ ચાલ્યા છે. તો જે લોકો જીનિયસ છે એમાં આ ગુણો આપણને જોવા મળે છે. તો પર્સિવિયરન્સ, અને પર્સિવિયરન્સમાં આ કે દ્રઢતા, સખત પુરુષાર્થ અને અન્યના વિચારોનો સ્વીકાર, આ ત્રણ એના પેટા વિભાગમાં. તો આ પહેલો મુખ્ય મુદ્દો થયો કે જેમાં લોકો આગળ આવીને આવા જીનિયસ બની શકતા હોય છે. હમણાં જેનેટિક સાયન્સીસમાં એક રિસર્ચ થઈ છે, ઘણી બધી બ્રાન્ચીસ છે સાયન્સ, બાયોલોજી, એન્જિનિયરિંગમાં, એમાં જેનેટિક સાયન્સ અત્યારે બહુ લેટેસ્ટ બ્રાન્ચ છે. ઇન્ડિયામાં ઘણી બધી મેટ્રોઝમાં ને આવી મોટી સિટીઝમાં હવે ફેકલ્ટી ખુલી ગઈ છે, તમારે એમએસ યુનિવર્સિટીમાં પણ છે જેનેટિક સાયન્સ, ઘણી જગ્યાએ જેનેટિક એન્જિનિયરિંગ કહે છે. એ જેનેટિક સાયન્સના એક બહુ સારા રિસર્ચમાં હવે એવું સંશોધન મળ્યું છે, એ લોકો વાત કરે છે કે 75% ઓફ અવર ઇન્ટેલિજન્સ, એબિલિટી એન્ડ એક્સિલન્સ કેન બી એક્વાયર્ડ, ઓનલી 25% ઇઝ હેરિડિટરી. 25% જ આપણી આવડત, આપણી બુદ્ધિમત્તા,

શ્રેષ્ઠતા એ આપણે પરંપરાગત મળે છે. 75% તો આ બધી વસ્તુ આપણે કેળવી શકાય છે. આ જેનેટિક સાયન્સીસની રિસર્ચ છે, એનો મતલબ શું થયો કે જીનિયસીસ આર મોર ક્રિએટેડ દેન બોર્ન. આ જેનેટિક સાયન્સના રિસર્ચ પરથી શું લાગ્યું કે જીનિયસ લોકો એ વધારે પોતાના પુરુષાર્થથી અને આ બધા સદગુણોથી થઈ શકે છે, જન્મજાત તો બહુ ઓછા હોય છે. એટલે એ આઠમાં પહેલી વસ્તુ આ છે. ભગવાન સ્વામિનારાયણે પણ એમના કારણીના બીજા વચનામૃતમાં વાત લખી છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછાયો કે આધ્યાત્મિક માર્ગે કોઈ સાધક ચાલતો હોય, એની બુદ્ધિ ઘણી વખત શાપિત હોય છે, એને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યા કરે, એને ઘણી વખત ભગવાન અને સંતના સ્વરૂપમાં અનિશ્ચયની વાતો થયા કરે, મનમાં વિચારો આવ્યા કરે, તેને શું કરવું કે એના મનમાં એના આ શાપિત બુદ્ધિ ટળે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પણ આ જ ગુણ મૂક્યો છે, પર્સિવિયરન્સ, સખત પુરુષાર્થ, કેલ્ક્યુલેટેડ પુરુષાર્થ. શું લખ્યું ભગવાન સ્વામિનારાયણે કે બીજા ઉઠતા હોય એનાથી વહેલો ઉઠે, બીજા સૂતા એનાથી મોડો સુવા જાય, બીજા જેટલું ભજન કરે ને માળા ફેરવે એનાથી વિશેષે માળા ફેરવે, બીજા જેટલા ઉપવાસ કરતો એના કરતાં વધારે કરે. જો જીનિયસ બનવામાં આ પહેલી જે કળા છે પર્સિવિયરન્સ, એ ભગવાન સ્વામિનારાયણે પણ પરફેક્ટ સિદ્ધાંત એમના વચનામૃતમાં મૂકેલો છે. એટલે પહેલો આ ગુણ છે. બીજો અગત્યનો ગુણ છે, મુખ્ય ગુણ, એ સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ, કે મેં જે વિચાર્યું છે એ ઘણા વિચાર પછી નક્કી કર્યું છે, નંબર વન. બીજું, હવે જે મેં પુરુષાર્થનો માર્ગ નક્કી કર્યો છે એ પણ મેં ખૂબ વિચારીને નક્કી કર્યો છે એટલે પરફેક્ટ જ છે, નંબર ટુ. અને હું જે પરિણામ પ્રાપ્ત કરીશ એ શ્રેષ્ઠ જ હશે, મારા સંતોષ માટે જ હશે અને હું એનાથી પૂર્ણ સંતોષને પામીશ, નંબર થ્રી. વિશ્વાસથી લોકો આ કાર્ય કરતા હોય છે. એક વ્યક્તિ અમેરિકામાં જોબ શોધતી હતી. એને પોતાને એવો વિચાર હતો કે હું ઘણા બધા નવા વિચારો લોકો સુધી મૂકી શકીશ. એટલે એક ન્યૂઝપેપર પાસે ગયા અને ત્યાં જઈને એડિટરને વાત કરી કે તમે રોજ આ કાર્ટૂન જે બનાવો છો ને એવું કંઈક હું પણ કરી શકું છું, મારી પાસે કોઈ ઓફિશિયલ ક્વોલિફિકેશન નથી, એકેડેમિક ક્વોલિફિકેશન્સ નથી, પણ મને આવો વિચારો ઘણા આવે છે, તમે મને હાયર કરશો? એટલે પહેલાં કીધું થોડા તારા વિચારો રજૂ કર. રજૂ કર્યા, કમિટીએ કંઈ ડિસાઇડ કર્યું છે અને જોબ આપી. પણ જોબમાં એક બે મહિના પછી એડિટરે બોલીને બોલાવીને કાઢી જ મૂક્યા કે ભાઈ તારાથી કોઈ નવા સારા આઈડિયા મળતા નથી અમને, તને પગાર આપીએ છીએ અમને માથે પડે છે, એટલે એને કાઢી મૂક્યો. બીજી લગભગ 8-1 જગ્યાએથી એમને જોબમાંથી કાઢી મૂક્યા. એટલે એક દિવસ નિરાશ થઈને એમના સસરાના ગેરેજમાં બેઠેલા, ઘર જમાઈ બની ગયેલા, કારણ કે પછી પૈસા નહીં એટલે ઘર જમાઈ બની ગયેલા. એટલે ગેરેજમાં એકવાર આમ બેઠા હતા, આમ માથે આમ હાથ મૂકીને, હું શું કરું, હું કંઈ આમ કરી શકીશ કે નહીં? પણ અંતરમાં એને વિચાર હતો કે ના, મને કદાચ હું આમ વ્યક્ત નથી કરી શકતો મારા વિચારો, એ મારી ખોટ છે. બાકી આ બધા જે કાર્ટૂન્સ ક્રિએટ થાય છે, આ બધી જે કોમેડી ક્રિએટ થાય છે, એ ઘણા બધા વિચારો મને આવે તો છે જ. જો આ એક મહાનતા છે, આવા વિચારો આવા એ પકડવા એ મહાનતા, અને પછી વિચારોમાં વિશ્વાસ હોવો ને એ પણ એક મહાનતા છે. પણ કે ખબર નહીં કદાચ હું એક્ઝેક્ટ આ લોકો વ્યક્ત કરે છે એ વ્યક્ત નહીં કરી શકતો, બાકી આવું આમ આવું મને ઘણું બધું સૂજે છે. અને એમાં એ જે ગેરેજમાં બેઠા હતા એમાં બાજુમાં એક તૂટેલા ટેબલ ઉપરથી એક ઉંદેડો પસાર થયો, ઉંદર. અને ઉંદર છે ને ઘણી વખત આમ દિવાલ ઉપર કંઈક વસ્તુ ચોંટેલી હોય, કંઈક ફૂડ કે કંઈ પણ, તો બે પગે ઊભો થાય, તમે જોજો આમ, અથવા તો બે પગે ઊભો થઈને લેવાનો પ્રયત્ન કરે, આમ એમ બે પગે ઊભો થયો અને બે પગે ઊભો થઈને લેવાનો પ્રયત્ન કર્યો, પણ ના હાથમાં આવ્યું એટલે એણે કૂદકો માર્યો. કૂદકો માર્યો તો એક પગ એને જમીન ઉપર રાખી મૂક્યો. આ બધું એ વ્યક્તિએ જોયું. એક પગ એને જમીન ઉપર રાખી મૂક્યો અને એક પગથી આમ પકડવાનો પ્રયત્ન કર્યો, જાણે કે હાથ છે એવી રીતે. એના થયું એટલે બે પગે કૂદકો માર્યો, પણ એ ફૂડ પાર્ટિકલ જે વોલ ઉપર ચોટેલું હતું એ લીધે એણે પૂરું કર્યું. આ વ્યક્તિએ ઉંદરની એ ક્રિયા જોઈ અને મનમાં પહેલો જ વિચાર આવ્યો કે ઉંદરે જે આજે આ નાટક કર્યું એ નાટક હું દુનિયાને ના બતાવી શકું. દેટ ક્રિએટેડ ધ મોસ્ટ ફેમસ કાર્ટૂન ઇન ધ વર્લ્ડ, મિકી માઉસ અને વ્યક્તિ વોલ્ટ ડિઝની પોતે. આ એક નાની ક્રિયા એણે જોઈ અને એમ થયું કે આ વસ્તુ મારે દુનિયાને દેખાડવી છે, બસ ફિનિશ. એમાંથી

મિકી માઉસનું સર્જન થયું, એમાંથી વોલ્ટ ડિઝની આટલો મહાન બન્યો અને આખું અમેરિકામાં ડિઝની વર્લ્ડ ઊભું થઈ ગયું. માણસને પોતામાં વિશ્વાસ હતો કે હું મારામાં ટેલેન્ટ છે જ, હું આ કાર્ય કરી શકું છું, આ ક્ષેત્રમાં મને સારામાં સારો વિચારો આવે જ છે, ઘણી બધી સ્ફૂર્ણાઓ મને છે, કદાચ મારી ખોટ અહીંયા રહી જાય છે કે હું વ્યક્ત બરોબર નથી કરી શકતો. તો દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, દેટ્સ અ લેટર પાર્ટ ઓફ ધ સ્ટોરી. પણ એ કોન્ફિડન્સ હતો, પણ 8-10 જગ્યાથી એને કાઢી મૂક્યા એટલે પછી ગોદરું ઓઢીને સૂઈ ના ગયા કે હવે પરીક્ષામાં પાસ નહીં થવું, હવે કાલ આપણો મેળ ના પડે. એવું નહીં, ટ્રેમેન્ડસ કોન્ફિડન્સથી એમણે આ કામ કર્યું છે. એટલે આવા મહાન વિશ્વાસ કેળવનારા એ વ્યક્તિઓ ખરેખર મહાન બને છે. એટલે જીવનમાં આવા આત્મવિશ્વાસથી જ ઘણા બધા જીનિયસ ઉચ્ચતમ કક્ષાએ પહોંચી શક્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ 1985 ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં સુરતમાં હતા અને ઇવનિંગ વોક લેતા હતા. અને એ વખતે તો ઘણા બધા સંતો કે કાર્યકર્તાઓ કે આગેવાન હરિભક્તોને કંઈ નાની મોટી વાત હોય વ્યવહારની, સંસ્થાના બધા વ્યવસ્થાની કે પોતાના વ્યક્તિગત જીવનની પણ હોય તો સ્વામીજી સાથે વાત કરતા ચાલતા ચાલતા અને ખાનગી પણ કરતા. તો યજ્ઞપ્રિય સ્વામીએ સ્વામીને એપ્રોચ કરીને એમને વાત કરી કે સ્વામી, આપણો 85 ઉત્સવ, ગુણાતીયાન સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ હમણાં થોડા મહિનાઓ પછી છે, સ્વયંસેવકોની અત્યારે નોંધણી પણ ચાલુ છે, પણ આપણે જે ગણતરી હતી એ ગણતરી પ્રમાણે નથી ચાલતું. સ્વામી કે કેમ? તો કે આપણે ગામોગામ બધે સભા પણ કરી, સ્વયંસેવકોને સેવા માટે આહ્વાન પણ આપ્યું અને ખૂબ સારી રીતે બધી સભાની વ્યવસ્થા, આયોજન, ખૂબ સારા પ્રવચનો બધું જ થાય છે, પણ હજી આપણે જે ગણતરી હતી એ પ્રમાણે તબક્કાવાર હજી નોંધણી થતી નથી. સ્વામી કે તો? યજ્ઞપ્રિય સ્વામી કે તો અમને જરા મનમાં હવે એમ ખચકાટ થાય છે, થોડી બીક લાગે છે કે આટલો મોટો મહોત્સવ આપણે જાહેર તો કરી દીધો, આટલા દિવસો સુધી ચાલશે એમ, પણ આપણે જે જરૂરિયાત પ્રમાણે સ્વયંસેવકો જોઈએ એટલા સ્વયંસેવકો થશે કે કેમ? એવો મારા બધાના મનમાં થોડો આમ ઉદ્વેગ રહે છે. પ્રમુખ સ્વામી મહારાજ આમ એમની વોકિંગ સ્ટ્રાઇડ્સમાં કોઈ ફેર નહોતો પડ્યો, એમના જે સ્ટ્રાઇડ્સ હતા, જે ફલાંગ, એટલા જ ચાલતા, એટલા જ સાહજિક. સામુ જોયા વગર સાહજિક પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું, કેટલા સ્વયંસેવકો જોઈએ છે? તો કે સ્વામી, બધી જ જગ્યાથી નોંધણી ઘણી બધી પૂરી થઈ ગઈ છે, હવે વિશેષ નોંધા એવી કોઈ જગ્યાઓ, એવા કોઈ સ્થળ દેખાતા નથી, હજી 5,000 સ્વયંસેવકો જોઈએ છે. પ્રમુખ સ્વામી મહારાજ એકદમ કેઝ્યુઅલી, સ્વામી કે કેટલા? તો કે સ્વામી, 5,000 હજી જોઈએ છે. સ્વામી કે બસ 5,000 જ? એ તો થઈ જ જાય ને? કે થઈ જશે. યજ્ઞપ્રિય સ્વામી આ પ્રસંગની વાત કરે છે કે એટલા સાહજિકતાથી, કોઈ પણ ટેન્શન વગર સ્વામીએ કહ્યું થઈ જશે. એ સમજો કે એમનું ઐશ્વર્ય શક્તિ નહીં, એમની દિવ્યતા નહીં, એ જે સાહજિકતાથી એમણે જે ઉત્તર આપ્યો છે, એ પોતે જે વર્ષોથી વિચરણ કર્યું છે, હરિભક્તોના અને ગુણભાવીઓના નાના મોટા પ્રસંગે હાજરી આપીને પ્રસંગો સાચવ્યા છે, એના જે સુખ દુઃખમાં પોતે ભાગીદાર થયા છે, લાખો પત્રો એમણે જે લખ્યા છે રાત જાગી જાગીને, પોતાના દેહની શારીરિક પરિસ્થિતિ જોયા વગર એમણે જે રાત દિવસ પધરામણીઓ કરી છે, સભાઓ કરી છે, એ પોતાના કાર્ય ઉપર અત્યંત આત્મવિશ્વાસ હતો, એમાંથી આ શબ્દો બહાર આવેલા. દિવ્યતાના ઐશ્વર્ય તો પછી, પણ પોતે જે કાર્ય કરેલું એ વિશ્વાસમાંથી આ શબ્દો હતા કે થઈ જ જાય ને, 5,000 સ્વયંસેવકો મળી જાય. કે છે કારણ કે હી ન્યૂ વોટ હી ડીડ. એમણે વર્ષો અને દસકાઓ સુધી જે કાર્ય કર્યું છે એ કાર્યની એમનો ખ્યાલ હતો એમને, એ કાર્યમાં એમને વિશ્વાસ હતો કે મેં આટલા બીજ વાવ્યા છે એ ઉગે જ ના, શું ઉગે, કોન્ફિડન્સ. અને આ સાહજિક વાર્તાલાપ અહીંયા જ પૂરો થઈ ગયો, થઈ જશે 5,000. અને યજ્ઞપ્રિય સ્વામી વાત કરે છે આ પ્રસંગની અત્યારે પણ કે ખૂબ સાહજિકતાથી એ 5,000 સ્વયંસેવકો, નો ડાઉટ, બધી જગ્યાએ ફરીખત સભાઓ કરી, ઘણા બધા ઠેકાણે ગયા, વાતો કરી, એ પ્રોસિજર ફોલો કરવો પડ્યો, પણ થઈ ગયા. અને જ્યારે એકચ્યુઅલ સમય ઉજવાયો ત્યારે આપણી પાસે ઓવરસ્ટોક હતો, વધારે સ્વયંસેવકો હતા. એટલે જે જીનિયસ લોકો હોય છે એના જીવનમાં એક બહુ જ મોટો ગુણ હોય છે કે પોતાના કાર્ય ઉપર, પોતાની ગુણવત્તા ઉપર એમને અત્યંત વિશ્વાસ હોય છે કે આ જે મેં કર્યું છે એ સાચું અને સારું કર્યું જ છે અને આમાંથી શ્રેષ્ઠ પરિણામ મળે જ, ના કેમ મળે. એટલે આ બીજો ઇમ્પોર્ટન્ટ ગુણ છે, દેટ ઇઝ સેલ્ફ કોન્ફિડન્સ. ત્રીજો અગત્યનો ગુણ છે ઇઝ મોરાલિટી, સચ્ચાઈ માટેનો પ્રેમ. ધ ફર્સ્ટ એન્ડ ધ લાસ્ટ થિંગ નીડેડ ઓફ અ જીનિયસ
ઇઝ ધ લવ ફોર ટ્રુથ, સત્ય માટેનો પ્રેમ. પછી એ સત્ય પ્રામાણિકતાથી માંડીને ઈશ્વરની શ્રદ્ધા સુધીની વાત હોય, પણ એ સચ્ચાઈ માટે અખૂટ પ્રેમ એ દરેક જીનિયસના જીવનમાં અતિશય જોવા મળે છે. એન્ડ યુ નો કે નથિંગ ઇઝ સો સ્ટ્રોંગ એઝ જેન્ટલનેસ એન્ડ નથિંગ ઇઝ સો જેન્ટલ એઝ રિયલ સ્ટ્રેન્થ. મહાન પુરુષોના જીવનમાં હંમેશા સચ્ચાઈ પ્રત્યે અત્યંત પ્રેમ દાખવ્યો છે, એ પ્રમાણે જ પોતાનું વર્તણૂક હંમેશા રાખ્યું છે, બી ઇટ પ્રાઇવેટ ઓર પબ્લિક. પોતાના વર્તણૂકમાં એ ફેર ન પાડે, ખાનગીમાં હોય કે જાહેરમાં હોય. એ જે સત્ય પ્રત્યેનો જે લગાવ છે, જે પ્રેમ છે, એ તમને સર્વોત્તમ કક્ષા લઈ જવા માટે બહુ જ મોટું પરિબળ છે. ઇટ્સ અ ગ્રેટ ફોર્સ. તો ધ લવ ફોર મોરાલિટી ઇઝ ધ થર્ડ ઇમ્પોર્ટન્ટ ગ્રેડિયન્ટ ટુ બીકમ અ જીનિયસ. એ જીનિયસ બનવાની કળામાં ત્રીજો અગત્યનો સદગુણ છે. 1987માં વર્લ્ડ કપ ક્રિકેટ રમાયેલી, તમારામાંથી કોણે જોયેલી? ઘણા બધા તો જન્મ્યા નહીં હોય, અને જન્મ્યા હશે તો બે ચાર વર્ષના નાના નાના હશે. એક કોહોસ્ટ થયેલી ઇન્ડિયા અને પાકિસ્તાન સાથે, બંને સાથે હોસ્ટ કરેલી, અને એમાં સેમિફાઇનલ્સમાં, ક્વાર્ટર ફાઇનલ્સમાં વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન હતા. પાછલી બે વર્લ્ડ કપ 75 અને 79ની વેસ્ટ ઇન્ડિઝ જીતેલી, 83ની ઇન્ડિયા જીતેલી, 87ની વર્લ્ડ કપ હતી, અને ક્વાર્ટર ફાઇનલ્સમાં સેકન્ડ બેટિંગ પાકિસ્તાનની હતી, અને બંને ટીમ ટાર્ગેટ પ્રમાણે ચાલતી હતી. લાસ્ટ ઓવર કટની બોલ્સ નાખતા હતા, જેનું નામ પણ આપણે બધાએ સાંભળ્યું હશે. કટની બોલ્સ લાસ્ટ ઓવર નાખતા હતા, અને છેલ્લી ઓવરમાં બે જ વિકેટ બાકી અને સામે 7 રન કરવાના બાકી, એટલે આમ મેચ આમ ઇક્વલી પોઇઝ્ડ હતી. અને યુ નો, કોઈ પણ ટીમના છેલ્લે એક બે ખેલાડીઓ તો સામેની ટીમના જે ટોપ બોલર્સ હોય ગમે ત્યારે ઉચકી લે, એટલે કટની બોલ્સ જેવો બોલર, અને સ્ટાર્ટેડ ઇઝ રન અપ ધ લાસ્ટ ઓવર ક્વાર્ટર ફાઇનલ્સમાં, અને સામે નોન સ્ટ્રાઇકર્સ એન્ડમાં ઇકબાલ કાસિમ હતા, પાકિસ્તાનના સ્પિનર. બંને બેટ્સમેને નક્કી કર્યું કે તારે ખાલી બેટ કનેક્ટ જ કરવાનું, આપણે દોડી જ જવાનું છે, કારણ કે બે એક રન ઇક્વલ અપ માટે હતો, અરે 7 રન કરવાના હતા, પણ દોડવાનું છે, દોડવાનું શરૂ કરશું, કારણ કે આપણા બેમાંથી એક ચોગ્ગા મારવાને તો સમર્થ જ નથી, અને એમાં વોલ્સને તો નહીં જ, જેણે એના જીવનમાં 570 વિકેટ, ફર્સ્ટ ફાસ્ટ બોલર એવર અત્યાર સુધીમાં જે 500 વિકેટ ઉપર ગયો હોય, એટલે અડે એટલે દોડવાનું જ, એક મળે બે મળે જે મળે, એના સિવાય કોઈ છૂટકો જ નહોતો. એટલે કે ઇકબાલ કાસિમે જેવો વોલ્સ રનઅપ શરૂ કરી, એટલે ક્રીઝના એન્ડ ઉપર આવી ગયા, બેટ છે એકદમ ક્રીઝના એન્ડ ઉપર રાખ્યું, અને બિફોર વોલ્સની એક્શન શરૂ થઈ કાસિમે ક્રીઝ છોડી. હવે તમને ખબર છે ને આમાં શું થઈ શકે, શું થાય? હા, રનઆઉટ થઈ શકે. જો એ એક્શન શરૂ ના કરીને બોલ અડાડે બેલ્સને તો પેલો રનઆઉટ થઈ જાય. કટની બોલ્સ ત્યાં ઉભા રહ્યા કેડે હાથ દઈને. ઇકબાલ કાસિમ તો ઉતાવળમાં દોડીને, કારણ કે આટલું રનઅપથી આવતો એટલે ફાસ્ટ એક્શન થવાની હોય, ક્રીઝથી 4 ફલાંગ દૂર હતા, ઊભા રહ્યા, પાછા બોલાયો, કમ બેક, ક્રીઝમાં પાછો આવ, ધીસ ઇઝ નોટ ધ વે ટુ પ્લે ક્રિકેટ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ રમવાની આ રીત નથી, કમ બેક. કાસિમ પાછા આવ્યા, પાછો બોલ્સ રનઅપ લેવા માટે ગયો. આ દ્રશ્ય ગદ્દાફી સ્ટેડિયમમાં 80,000 લોકોએ જોયું, અને ઓલ ઓવર વર્લ્ડ ક્રિકેટ પ્લેઇંગ નેશન્સમાં લાખો લોકોએ જોયું. પ્રસંગ તો કદાચ પાછળ એવો બન્યો કે વેસ્ટ ઇન્ડિઝ હારી ગઈ, અને ફર્સ્ટ ટાઈમ વર્લ્ડ કપ ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝ ક્વાર્ટર ફાઇનલ્સમાંથી બહાર નીકળી ગઈ. એક હારેલી ટીમ તરીકે વેસ્ટ ઇન્ડિઝ પાછી આવતી હતી. એના કેપ્ટન વિવિયન રિચર્ડ્સે કટની બોલ્સને કીધું કે યુ લીડ ધ ટીમ, તું ટીમની આગળ ચાલ. અને એ કટની બોલ્સની સ્પોર્ટ્સમેન સ્પિરિટ, એ જે એની ખાનદાની, એને ગદ્દાફી સ્ટેડિયમમાં 80,000 લોકો એક ઊભા થઈને બિરદાવી. અને જ્યારે કટની બોલ્સ વર્ષો પછી રિટાયર થયા, ત્યારે વર્લ્ડના બેસ્ટ કોમેન્ટેટર ઓસ્ટ્રેલિયા ચેનલ 9 ઉપર રિચી બેનો, એ રિચી બેનોએ આ પ્રસંગ યાદ કરીને એક વાક્ય બોલ્યા જે કટની બોલ્સની સમગ્ર કારકિર્દી માટે એ તાજમાં કોહિનૂર સમાન વાક્ય એ બોલ્યા. કારણ કે રિચી બેનો જેવી વ્યક્તિ બોલે એટલે આખી કક્ષા જુદી થઈ ગઈ. રિચી બેનો કટની બોલ્સ જ્યારે એની જીવનની છેલ્લી ટેસ્ટ રમીને પેવેલિયનમાં પાછા આવતા હતા, છેલ્લી ક્ષણો એની આંતરરાષ્ટ્રીય ગ્રાઉન્ડ ઉપર, ત્યારે બોલ્યા કે ધ લાસ્ટ ઓફ ધ જેન્ટલમેન ક્રિકેટર્સ, કે ખાનદાન ક્રિકેટરોમાંનો આ છેલ્લો અત્યારે ગ્રાઉન્ડ છોડીને પેવેલિયનમાં પાછો આવે છે. કદાચ ક્રિકેટમાં આના જેવા ખાનદાન વ્યક્તિઓ ફરી વખત મળશે કે કેમ, એ પ્રશ્ન છે. ધ લાસ્ટ ઓફ ધ જેન્ટલમેન ક્રિકેટર્સ કમિંગ બેક ક્રિકેટને અલવિદા આપીને.
તો હજારો ને લાખો લોકોના હૃદયમાં એક એકથી એ વસી ગયા. પણ એક સચ્ચાઈ માટેનો પ્રેમ કે ભાઈ તું ભૂલ કરસ, તારે ઉતાવળ છે, તારે જીતવું છે ને મારે જીતવું છે, પણ દેટ ડઝ નોટ મીન કે તું નિયમ તોડ, દેટ ડઝ નોટ મીન કે જે ક્રિકેટના કેલ્ક્યુલેટેડ નિયમો છે એની બહાર તું વર્થ પાછા બોલાયો. એટલે મહાન જે જીનિયસ લોકો છે એ લોકોને હંમેશા સચ્ચાઈ માટે ખૂબ પ્રેમ રહ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ 1970 સાલમાં આફ્રિકા અને લંડનમાં બધી જ જગ્યાએ મંદિરોની પ્રતિષ્ઠા કરીને પાછા જ્યારે ભારત આવતા હતા ત્યારે લંડનથી બોમ્બેની ફ્લાઇટમાં ભોજનનો સમય થયો એટલે સાથેના સંતો હરિભક્તો બધા ભગવાનને ઠાકોરજીને તરાવેલો થાળ જમતા હતા. નારાયણ ભગત એટલે કે પૂજ્ય વિવેક સાગર સ્વામી યોગીજી મહારાજને પણ વાત કરી, સ્વામી આપ પણ કંઈક લો. યોગીજી મહારાજ કે ના, બહુ વિનંતી કરી કે યોગીજી મહારાજ કે મારી તબિયત જરા ઢીલી છે, હું નહીં લઈ શકું. એટલે સેવક સંતો અને બીજા સંતોએ આગ્રહ કર્યો, સ્વામી થોડું લિક્વિડ લો, પણ આપની આ 78-80 વર્ષની ઉંમર છે, આટલું લાંબુ હજી આપણે જવાનું છે, અને છેલ્લે આપ જમ્યા કે લિક્વિડ લીધું અને આટલો સમય થઈ ગયો તો અત્યારે આપ થોડુંક લો તો સારું. ખૂબ વાત કરી યોગીજી મહારાજ કે ના ગુરુ, કાંઈ નહીં કાંઈ નહીં. ત્યારે નારાયણ ભગત એટલે કે પૂજ્ય વિવેક સાગર સ્વામીને મનમાં વિચાર ઝપક્યો કે ભૂખ યોગીજી મહારાજને નથી લાગી એવું નથી, તરસ પણ ન લાગી એવું ન બને, અને આજે કોઈ એવો ઉપવાસ પણ નથી, અને આજે કોઈ એવો સાહજિક રીતે ઉપવાસ પડી ગયો હોય એવું પણ નથી, તો વાય ઇઝ ઈ નોટ ડ્રિંકિંગ, આ પાણી કેમ નથી લેતા, એવો વિચાર એમને આવ્યો. એટલે ખૂબ સ્પષ્ટતાથી દિલ ખોલીને વિવેક સાગર સ્વામી યોગીજી મહારાજને પૂછી લીધું કે સ્વામી તમે કેમ કંઈ લેતા નથી, કંઈ નિયમ છે તમારે? ત્યારે યોગીજી મહારાજે સાહજિક હાથનું દટકું કરીને બોલ્યા કે ગુરુ, 40 વર્ષ પહેલાં અમે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ સાથે દમણિયામાં બેસીને એક ગામે પધરામણીએ ગયેલા ત્યારે શાસ્ત્રીજી મહારાજ અમને કહેલું કે જોગી, તમારે મુસાફરી વખતે કંઈ લેવું નહીં. તે આજે 40 વર્ષ થયા કંઈ લીધું નથી, તો હવે આ ઢળતી ઉંમરે હવે શું નિયમ તોડવો? હવે લેટ અસ એનાલાઇઝ, આ પ્રસંગને આપણે એનાલાઇઝ કરીએ કે જે નિયમ એમના ગુરુ એમને આપેલો એ નિયમની અત્યારે યોગીજી મહારાજની સાથે પ્લેનમાં ટ્રાવેલિંગ કરી રહેલા હયાત વ્યક્તિઓને કેટલાને ખબર હતી? નોબડી, કોઈને ખબર નહોતી. બીજું, આ નિયમ કંઈ એવો અગત્યનો નથી કે તમને એકાંતિક ધર્મ સુધી પહોંચાડી દે. ઇટ ઇઝ અ વેરી સ્મોલ વન, બહુ જ નાનો નિયમ છે, અને કદાચ દેહની પરિસ્થિતિ પ્રમાણે આ નિયમ ના રહે અત્યારે તો કોઈ એવા નિયમ બીજા સંતોને કે હરિભક્તોને છે નહીં, તેવી કોઈની અગત્યતા પણ નથી. પણ વર્ષો પહેલાં, 40 વર્ષ પહેલાં પોતાના ગુરુએ સાહજિક ટ્રાવેલિંગ દરમિયાન એક વાત કરી, એ વાત હૃદયસ્થ કરી લીધી. જો જીનિયસ લોકોમાં સચ્ચાઈ માટેનો પ્રેમ, કદાચ યોગીજી મહારાજ એક વખતે લિક્વિડ લીધું હોત અથવા જમ્યા હોત તો કોઈને આ નિયમની ખબર જ નથી, કોઈને એમના ગુરુએ નિયમ આપ્યો છે એવો ખ્યાલ જ નહોતો. પણ સચ્ચાઈ માટેનો પ્રેમ કે ભલે ખાનગીમાં એક વાત થઈ અને મેં સ્વીકારી, તો પછી હું મારા જીવનકાળ દરમિયાન છેલ્લા શ્વાસ સુધી હું ખાનગીમાં હોઉં કે જાહેરમાં હોઉં, મારે સત્યને વળગી રહેવું. તો ધ લવ ફોર મોરાલિટી, નૈતિકતા અને સચ્ચાઈ માટેનો જે પ્રેમ અને લગાવ, એ પણ જીનિયસ લોકોના જીવનમાં અતિશય જોવા મળે છે. સાથે સાથે એમની સત્ય માટેના પ્રેમમાં એક મોટો ગુણ આ પણ છે કે દરેક માટેનો સદ્ભાવ, આ એનો પેટા વિભાગ છે, દરેક વ્યક્તિ પ્રત્યેના સદ્ભાવ હોય છે. એને કોઈ રાગદ્વેષ નથી હોતું, એના પુરુષાર્થથી, એના નસીબના લીધે, એની આવડતના લીધે એ આગળ વધ્યો છે. મારા પુરુષાર્થથી, મારી આવડતથી, મારા નસીબથી હું આગળ વધીશ. લેટ હિમ પ્રોગ્રેસ, ઇટ્સ અ વિન વિન પ્રિન્સિપલ, એ જીતે હું જીતું. આ એક અગત્યનો ગુણ એ આ મોરાલિટીમાં, સચ્ચાઈમાં આવે છે, જે જીનિયસ લોકોના જીવનમાં જોવા મળે છે. એને કોઈના પ્રત્યે એવો રાગદ્વેષ નથી હોતો, જે હંમેશા સદ્ભાવની લાગણીમાં જીવતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ પૂછ્યું કે તમને કયો વિચાર સતત રહે છે? સ્વામી કે પછી કહું, પહેલાં મને જે વિચાર કોઈ દિવસ નથી આવ્યો એ કહું, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ને, પહેલાં કરતાં આ વધારે અગત્યનું છે. સંતોએ પૂછ્યું શું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે કોઈનું પણ અહિત થાય એવો મને ક્યારેય વિચાર નથી આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ 2001 સાલમાં સાંકરીમાં હતા, દિવ્ય સન્નિધિ પર્વ એટલે કે કાર્યકર્તાઓનું એક સંમેલન પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં હતું, અને એ વખતે એ પ્રસંગે
ત્યાં અરબી સમુદ્ર ઉપરથી એક વાવાઝોડું પસાર થતું હતું અને ગુજરાતના નોર્થ કોસ્ટ ઉપરથી એટલે થોડોક સૌરાષ્ટ્રનો ભાગ જામનગર બાજુને પછી કચ્છ ઉપર થઈને પાકિસ્તાન અફઘાનિસ્તાન તરફ જવાનું હતું, પણ એ નોમેન્સ લેન્ડ બેરન લેન્ડ ઉપરથી જવાનું હતું. બધા ધૂન કરતા હતા કે વાવાઝોડું આવે નહીં, નહીં તો ઘણી બધી જાનહાની માલહાની થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ જમતા હતા ત્યારે આ પ્રસંગની બધી વાતો ચાલતી હતી. આ સંદર્ભે કોઈએ સાહજિક વાત કરી કે જાય પાકિસ્તાન બાજુ, છો બધા મરે, જાય પાકિસ્તાન બાજુ કે આખું વાવાઝોડું. હજી એણે વાક્ય પૂરું કર્યું અને પ્રમુખ સ્વામી મહારાજ ઇન્ટરવીન, તરત જ સ્વામી એમ સાહજિક બોલ્યા. એમના મોઢામાં કોળિયો હતો ચાવવાનું બંધ રાખીને, એમને કે કોળિયો ચાવીને ઉતારી દઉં પછી આ વાત કરું. એટલી ક્ષણ પણ એક નાનો એવો પણ રાગ દ્વેષ એ સહન ના કરી શક્યા. ધીસ ઇઝ અ વેરી ગુડ ક્વોલિટી ઓફ અ જીનિયસ પર્સન. સ્વામી કે એવું શું કામ બોલો છો, ત્યાં પણ નિર્દોષ લોકો જ મરે ને, એની કરતાં ભગવાનને એવી પ્રાર્થના કરો ને કે દરિયા ભેગું જાય, દરિયામાં સમાઈ જાય, જમીન ઉપર ક્યાંય આવે જ નહીં. એ વખતે એમના ચહેરા ઉપર જે સત્ય માટેનો પ્રેમ, એટલે સત્યના પેટા વિભાગમાં બધા જ ગુણો આવે, પ્રામાણિકતા, સદભાવ, એ બધા પ્રત્યેનો જે લગાવ છે એ એમના બ્લડમાં હોય છે. તો આવી સદભાવનાથી આવી મહાન વિભૂતિઓ જીવતી હોય છે. સ્વામી વિવેકાનંદને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી સંપૂર્ણ વિચારધારા અને તમારી રહેણીકેણી એ બધામાંથી તમારે એક લીટીનો ઉપદેશ આપવો હોય તો સમાજ માટે તમારે શું કહેવું છે, ત્યારે સ્વામી વિવેકાનંદ બહુ સરસ બોલ્યા. એમણે વાત કરી કે થ્રી થિંગ્સ આર નીડેડ ટુ મેક એવરી મેન એન્ડ એવરી નેશન ગ્રેટ. કોઈ પણ વ્યક્તિને મહાન બનવું હોય, કોઈ પણ દેશને મહાન બનવું હોય તો ત્રણ વસ્તુ જોશે. એમાં પહેલી એમણે પહેલી જ વસ્તુ મૂકી, કન્વિક્શન ઓફ ધ પાવર્સ ઓફ ગુડનેસ. સારપમાં જે તાકાત છે, સારપ વિચારવામાં અને સારપ પ્રદર્શિત કરવામાં, એમાં જે તાકાત રહેલી છે, પછી એ સંબંધો બાંધવાની તાકાત કે કોઈ પણ પ્રોફેશનલ રિઝલ્ટ લાવવાની તાકાત, એ જે તાકાત સારપમાં રહેલી છે, હવે સારપ શબ્દમાં બધા જ સદગુણો આવી ગયા, એમાં કન્વિક્શન એટલે કે પ્રતીતિ, દરેક વ્યક્તિના પ્રતીતિ હોવી જોઈએ કે સારપમાં ખૂબ તાકાત છે. બહુ જ ફાઇન વાક્ય એ બોલ્યા. પછી બીજી વાત એમણે કરી કે એબ્સન્સ ઓફ જેલસી એન્ડ સસ્પિશન. ઈર્ષ્યા અને શંકાનો આપણા મનમાં વિચાર પણ ન આવવો જોઈએ. અને ત્રીજી વાત એમણે લખી, એ પણ ખૂબ અગત્યની છે, હેલ્પિંગ ઓલ હુ વોન્ટ ટુ બી ગુડ એન્ડ આર ડુઈંગ ગુડ. જે જે વ્યક્તિઓ સારું કામ કરે છે અથવા તો પોતે સારા થવાનો પ્રયત્ન કરે છે, એ બધાને આપણાથી થતી મદદ કરવી. આ ત્રણ વસ્તુ વિવેકાનંદે લખી છે. આ એમના જીવનનો સારાંશ એમને કહ્યો. તો જીનિયસ બનવા માટે આ બહુ જ અગત્યનું છે. અને છેલ્લો મુદ્દો આપણે ટૂંકમાં જોઈએ કે ફેઇથ, ભગવાનમાં અતિશય શ્રદ્ધા. દુનિયાના મહાન પુરુષોએ, પછી એ સ્પોર્ટ્સ પર્સન હોય, સમાજસેવક હોય, સ્ટેટ્સમેન હોય, રાઇટર્સ હોય કે વૈજ્ઞાનિકો હોય, બહુધામાં આપણે 90% વધારે માર્ક્સ આપી શકીએ, એ લોકોએ ભગવાનના અસ્તિત્વથી માંડીને ભગવાનના કર્તાપણા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખ્યો છે. મહાત્મા ગાંધી ધ મેન ઓફ ધ મિલેનિયમ, બીબીસી એમને 100 વર્ષના શ્રેષ્ઠ પુરુષ નહીં, 1000 વર્ષના શ્રેષ્ઠ પુરુષ તરીકે વર્ણવ્યા. અને ઇન્ટરનેશનલ વોટિંગ ઉપર બીજો નંબર આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો આવ્યો, એમને 630 પોઈન્ટ, મહાત્મા ગાંધીને 1418 પોઈન્ટ, ડબલથી વધારે. એટલે નંબર વન ને નંબર ટુ વચ્ચે એટલો મોટો ગેપ છે. તો ધ મેન ઓફ ધ મિલેનિયમ મહાત્મા ગાંધી, જેણે જે સત્યના માર્ગે ચાલ્યા, અહિંસાના માર્ગે ચાલ્યા, એમાંથી પ્રેરણા લઈને માર્ટિન લુથર કિંગેની લડત કરી અને જીત્યા, એમાંથી પ્રેરણા લઈને સાઉથ આફ્રિકામાં નેલ્સન મંડેલાએ એની લડત કરી અને પોતે જીત્યા. ત્યાંના આઈએએસ તો 10 ભેગા કરો ને તો એક આઈસીએસ દેવાના હતા, આપણે એચ એમ પટેલ આઈસીએસ હતા, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ પાસ થયા હોય, સીધા જ અહીંયા પ્રાંતમાં ગવર્નર તરીકે બેસે, બોમ્બેથી બેઠો તો આખું મહારાષ્ટ્ર અને ગુજરાત કંટ્રોલ કરે, 25 વર્ષનો છોકરો. એનું જ્યારે કોન્વોકેશન ડે હોય ત્યારે એ પોતે ત્યાં પ્રવચન અને સર્ટિફિકેટ આપવા માટે જતા અને છેલ્લે પૂછતા હતા કે આમાંથી ઇન્ડિયા કોણ જવાનું છે, કારણ કે બ્રિટિશ રાજ તો બધે હતું. એટલે વાત કરે કે આમાંથી આ 10 જણા ઇન્ડિયા જવાના છે, એને જુદા બોલાવે. અને એમને ચર્ચિલ વાત કરતા કે તમે ઇન્ડિયા જાઓ છો અને તમને બહુ જ મોટો હોદ્દો મળે છે, ખૂબ મોટી સત્તા મળે છે, તમે ઘણું બધું મોટું કામ કરશો, તમારામાં વિચાર પણ ઘણા બધા અત્યારથી શરૂ થઈ ગયા છે,
તમને બધું જ કરવાની છૂટ. પણ ડોન્ટ ડૂ વન

something. તમારે એક કામ નહીં કરવાનું. તો પેલા લોકોએ પૂછે કયું? ડોન્ટ ટોક ટુ ગાંધી અને સરદાર. ગાંધી અને સરદાર સાથે તમારે વાત નહીં કરવાની. એટલે આ તો બધા તરવરિયા હોય ને, 25 વર્ષના આટલી મોટો હોદ્દો મળવાનો, એટલે કે કેમ? ત્યારે વિન્સ્ટન ચર્ચિલ કહેતા કે આ બે વ્યક્તિ એ પોતે એટલી બધી વિલ પાવર ધરાવે છે, એટલો બધો આત્મવિશ્વાસ ધરાવે છે, ભારતને કોઈ પણ સંજોગે આઝાદી અપાવી છે એની માટે એવા ફના થઈ ગયા છે, એવું માથું મૂકી દીધું છે, અને એને લઈને એમના વ્યક્તિત્વમાં એટલી બધી તાકાત ઉપસી આવી છે કે તમે જો એની સાથે વાર્તાલાપમાં બેસશો તો 10 જ મિનિટના વાર્તાલાપ પછી તમારા મોઢા ઉપર કોરું કાગળિયું ફેંકશે ને તમે સહી કરી નાખશો. સ્ક્રિપ્ટ તો એ પછી લખશે, સ્ક્રિપ્ટ પછી લખશે. એટલી પાવરફુલ પર્સનાલિટીઝ આ બે છે. આ ચર્ચિલ આઈસીએસ ઓફિસર્સને કહેતા, અને આઈન્સ્ટાઈન પોતે એમને લખ્યું છે કે મારા જીવનમાં મેં ઘણા કામ કર્યા પણ શું શું રહી ગયું, અફસોસ સાથે લખ્યું છે કે આટલો મને અફસોસ છે કે મારાથી ન થઈ શક્યું. એમાં એક લખ્યું છે કે મારા સમકાલીન ધ ગ્રેટ ગાંધીને હું વ્યક્તિગત મળી ના શક્યો એ મને અફસોસ છે, એ મને લખ્યું છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન દુનિયાનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય છે, એણે પોતે આ લખ્યું છે. એટલું બધું એમને મહાત્મા માટે પ્રેમ હતો. આ મહાત્મા ગાંધી એમણે એમના જીવનચરિત્રમાં લખ્યું છે, સાંભળજો બરોબર. ધ સિક્રેટ ઓફ માય સક્સેસ એન્ડ ધ પીસ દેટ આઈ એન્જોય ઇઝ ડ્યુ ટુ માય સિંગ્યુલર ફેઇથ ઇન ગોડ. કે આ બધી જ મેં સિદ્ધિઓ મેળવી, એટલે કે બે વાર બ્રિટિશર્સને કાઢી મૂકે, એકવાર સાઉથ આફ્રિકાથી, એકવાર ઇન્ડિયામાંથી, આટલી મોટી સિદ્ધિ મેં મેળવી, આખું ભારત એક કર્યું અને ડેમોક્રેસી, લોકશાહી સ્થાપી દીધી, એ બધી જ સિદ્ધિઓ પાછળનું જે મારું રહસ્ય છે, અને આટલું બધું કાર્ય, આટલો બધો વ્યવહાર કર્યા પછી, હજારો લોકોને વ્યક્તિગત મળ્યા પછી, મને જે અંતરે શાંતિનો અનુભવ થાય છે, ચેનનો અનુભવ થાય છે, એનું શું કારણ છે? એટલે કે સિદ્ધિનું રહસ્યનું કારણ શું છે અને આ શાંતિનું કારણ શું છે? તો એમણે વાત કરી, ઇટ ઇઝ માય સિંગ્યુલર ફેઇથ ઇન ગોડ, ભગવાનમાં અતૂટ શ્રદ્ધા. પછી લખે છે કે વિધાઉટ પ્રેયર્સ આઈ વુડ હેવ ગોન મેડ લોંગ બિફોર. ભગવાનને જો પ્રાર્થના ન કરતો હોત તો હું ક્યારનો ગાંડો થઈ ગયો હોત. તો ધ મેન ઓફ ધ મિલેનમ, 1000 વર્ષના શ્રેષ્ઠ આદમી તરીકે પૃથ્વી ઉપર જેને બિરદાવવામાં આવે છે, અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન એમની માટે કહેતા કે જનરેશન્સ ટુ કમ વુડ સ્કેર્સલી બિલીવ દેટ અ મેન લાઈક ગાંધી એવર ઇન ફ્લેશ એન્ડ બ્લડ વોક્ડ અપોન ધીસ અર્થ. આવતી પેઢીઓ પૃથ્વી ઉપર માની નહીં શકે કે ગાંધી જેવી એક વ્યક્તિ હાડ અને માંસમાં પૃથ્વી ઉપર વિચરી ગઈ, આવું કામ કરી ગઈ આ વ્યક્તિ, એ માની નહીં શકે. પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ, ધ ફોર્થ વન, દેટ ઇઝ ફેઇથ. ભગવાનમાં અતૂટ શ્રદ્ધા એ બધા જ મહાન પુરુષોનું જીવન છે. પછી આલ્બર્ટ આઈન્સ્ટાઈન પોતે પણ માનતા, એમણે પોતે પણ એમને લખ્યું છે કે આઈ કેનોટ બિલીવ દેટ ગોડ પ્લેસ ડાઇસ વિથ ધ કોસ્મોસ. કે ભગવાન, આપણે પેલી ડાઇસ રમીએ ને, શું કહેવાય એને, પાસા, કે આમ પાસા ફેંકે, 6 આવે ને 3 આવે ને 2 આવે ને 1 આવે, એમ ભગવાન પાસા રમે છે ને બધું તંત્ર ગોઠવે જેવું નથી. ઇટ ઇઝ પ્રોપરલી કેલ્ક્યુલેટેડ. અત્યારે સ્ટીફન હોકિંગ્સનું નામ તમે સાંભળ્યું હશે, પૃથ્વી પરનો સેકન્ડ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન કહેવાય છે આલ્બર્ટ આઈન્સ્ટાઈન પછી. હી ઇઝ અ થિયોરેટિકલ સાયન્ટિસ્ટ, લેબોરેટરીમાં કોઈ દિવસ ગયા જ નથી, વ્હીલચેર ઉપર બેસે છે, કેમ? પેરેલિટિક છે, સંપૂર્ણ પેરેલિટિક છે, પોતે જાતે જમી પણ નથી શકતા, પણ એનું જે મગજ દોડે છે, ઇમેજિનેશન, જે કલ્પનાઓ એ કરે છે, એ કલ્પનાઓ બધી સાચી ઠરે છે. મોટા મોટી કલ્પના તો આ બ્લેક હોલ્સ વિશે કરી છે, યુનિવર્સમાં બ્લેક હોલ્સ. ગુણાતીયન સ્વામી જે વર્ષો પહેલાં લખ્યું છે ને કે માયાનું તમ કેવું છે, કે 10,000 સૂર્યનું તેજ છે ને એમાં ટમટમિયા જેવું થઈ જાય, એ એકચ્યુઅલી જે અંધકાર છે ને, બ્લેક હોલ્સ ઇઝ ફિઝિકલી એક્ઝિસ્ટ, એવું એ કહે છે, એ શારીરિક અસ્તિત્વ છે એનું, અને ત્યાં ગ્રેવિટેશનલ પુલ કેટલો છે એનું બધું એ થિયોરેટિકલ એમને એમ બોલે છે. ઇમેજિન કે આવું હોય તો આવું થાય જ, આમ હોય તો આમ હોય જ, ઘણું બધું એનું સાચું પડે છે. એમણે એમના જીવનચરિત્રમાં પોતે લખ્યું છે કે ધ ઓડ્સ અગેન્સ્ટ અ યુનિવર્સ લાઇક અવર્સ કમિંગ આઉટ ઓફ સમથિંગ લાઇક અ બેંગ બિગ બેંગ આર એનોર્મસ. આઈ થિંક દેર આર ક્લિયરલી સમ રિલિજિયસ ઇમ્પ્લિકેશન્સ. કે આપણા જેવું એક સરસ સુરચિત આખું આ બ્રહ્માંડ દુનિયા ધડાકો થયો ને બધું ગોઠવાઈ ગયું એવું હું માનવા તૈયાર નથી. હું માનું છું, કેવા શબ્દો વાપર્યા છે,
There are clearly some religious implications. આની પાછળ કોઈક ધાર્મિક પરિબળો કામ કરતા હોય એ હું દ્રઢ માનું છું. આ સ્ટીફન હોકિંગ્સે લખ્યું છે. જીનિયસ લોકો જે એમના જીવનમાં ખૂબ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે, બધાએ ભગવાનમાં અતૂટ શ્રદ્ધા રાખી છે. આપણે સમજીએ છીએ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ, જીનિયસ બનવાની કળા, એમાં ચોથું ઇન્ગ્રેડિયન્ટ છે એ અતૂટ શ્રદ્ધા. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે છે આટલું મોટું કાર્ય કરી શક્યા છે. એમના જીવનમાં 500 પણ વધારે મંદિરો બાંધ્યા, 700 પણ વધારે વેલ એજ્યુકેટેડ યંગ સંતોને દીક્ષા આપી. એમના જીવનકાળ દરમિયાન 6 લાખથી વધારે એમણે પત્રો લખ્યા, 2.5 લાખથી વધારે ઘર દુકાન કે ઓફિસોમાં એમણે પધરામણી કરી. દુનિયાના 55 વધારે દેશોમાં 18,000 ગામડાઓ પોતે ફર્યા. હજારો એમણે જાહેર સભાઓ સંબોધી. 1.5 મિલિયન એટલે 15 લાખથી પણ વધારે લોકોને વ્યક્તિગત મળીને એમના જીવનના, પછી એ સામાજિક હોય કે આધ્યાત્મિક હોય, વ્યવહારિક હોય કે વ્યક્તિગત હોય, એ પ્રશ્નો સાંભળીને એમાં માર્ગદર્શન આપ્યું, આશ્વાસન આપ્યું, આશીર્વાદ આપ્યા. એ પ્રમુખ સ્વામી મહારાજ જેમનું દેશ પરદેશમાં 40 વધારે કી ટુ ધ સિટીઝન સાઇટેશન્સથી સન્માન થયું છે. બ્રિટિશ પાર્લામેન્ટ અને કેનેડિયન પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે એમનું બહુમાન થયું છે. ગુજરાતની તો કદાચ એક પણ શહેરની પણ એક પણ તાલુકા પ્લેસ બાકી નહીં હોય જ્યાં એમને બહુ મોટું સન્માન સરકારશ્રીએ ના કર્યું હોય. અને અત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે પૃથ્વીનો પટ શરૂ થયો અને ત્યારથી જે મહામાનવો તૈયાર થયા પૃથ્વી ઉપર, જેની ઇતિહાસે નોંધ લીધી છે, એવી વ્યક્તિઓથી માંડીને આજ સુધીની એવી હયાત વ્યક્તિઓનું જ્યારે બાયોડેટા કમ્પેર કર્યો, એનો સીવી તૈયાર કર્યો, અને એમ નક્કી કર્યું કે ધ ટોપ 20 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પર્સનાલિટીઝ ઇન ધ વર્લ્ડ એવર, દુનિયાની 20 સૌથી પ્રભાવશાળી વ્યક્તિ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ, એનું લિસ્ટ જ્યારે બનાવ્યું, પહેલાં 100 બનાવ્યું, પછી 50 બનાવ્યું, પછી એમાંથી 20 ઉપર આવ્યા. આ બહુ ડિફિકલ્ટ છે, બહુ અઘરું છે. તમે તમારા ઘરમાં લગ્ન પ્રસંગ હોય ને 200 લિસ્ટ બનાવો 3-4 રાત જાગીને, પછી કોઈક એમ કે ના આવે તો 50 જ આમંત્રણ આપવાનું છે, તો એ 200 50 કરવા કેવા અઘરા પડે. એવું આ થયું, પણ તે ડીડ ઇટ. અને આ ટોપ 20 બે જ ઇન્ડિયન્સ છે, ઓનલી 2 ઇન્ડિયન્સ સ્ટેન્ડ ઇન ધ લિસ્ટ ઓફ ટોપ 20. વન ઇઝ મહાત્મા ગાંધી અને સેકન્ડ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ. આ બે જ વ્યક્તિઓ છે. અને આ 20 વ્યક્તિઓમાંથી 12 જેટલી વ્યક્તિઓ તો અત્યારે પૃથ્વી ઉપર હયાત નથી, જેમ કે મહાત્મા ગાંધી, જેમ કે માર્ટિન લુથર કિંગ, આ બધી વ્યક્તિઓ હયાત નથી. હયાત તો 8 જ છે, એમાં એક પ્રમુખ સ્વામી મહારાજ છે. તો આપણને વિચાર એ આવે કે બરોડાની બાજુમાં એક ચાણસદ ગામે તો પ્રમુખ સ્વામી મહારાજ પ્રગટ થયા, લોકોને ખબર પડે ચાણસદ જેવું કોઈક અસ્તિત્વ છે, બાકી કોણ ઓળખે ચાણસદને, એવા તો હજારો લાખો ગામડાઓ ભારતમાં છે. એ તો પ્રમુખ સ્વામીનું જન્મસ્થાન છે એટલે ચાણસદ થઈ ગયું મોટું, બાકી કોણ ઓળખે એને, એન્ડ ઇટ ઇઝ અ ફેક્ટ. તો ચાણસદ ગામમાં જન્મેલો એક સામાન્ય કુટુંબમાં એક છોકરો, સામાન્ય ખેતીકામમાં પરોવાયેલું એક કુટુંબ, અતિ સામાન્ય અભ્યાસ, 5 ધોરણ, નથી એમને અંગ્રેજી બોલતા આવડતું, નથી એક રાષ્ટ્રભાષા હિન્દી સરખી બોલતા, નથી ગુજરાતી પણ શુદ્ધ બોલતા, એ પણ આપણે કહી શકીએ, એ પણ એમનો કાનમ પ્રદેશનું બોલે, જણાના બદલે ન બોલે છે અને ઉપર એક રેપ ચડાવે છે. સામાન્ય પહેરવેશ છે એમનો, પોપ જોન પોલને મળ્યા ત્યારે પણ આ જ કપડામાં મળ્યા હતા, એટલે કે એમની બોલી સામાન્ય, એમનો દેખાવ અતિ સામાન્ય, એમનામાં કોઈ એવી વિશેષ આકર્ષણ જમાવી શકે એવી કોઈ આવડત નહીં, કોઈ સંગીતની આવડત નહીં, કોઈ પ્રવચનની કળા નહીં, પોતાના પ્રવચનમાં કે કથામાં કોઈ એવા શાસ્ત્રોના કોઈ વિશેષ સંદર્ભો નહીં કે અત્યારે આધુનિક જગતના કોઈ એવા સંદર્ભો નહીં, છતાં પણ આટલી ટ્રેમેન્ડસ ઇમ્પેક્ટ સમાજ ઉપર એ પાડી શકે છે પોતાની વાણીથી, વિચારથી અને વર્તનથી, એનું શું કારણ છે, વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ. હી સીમ્સ ટુ બી ધ મોસ્ટ મોસ્ટ મોસ્ટ એક્સ્ટ્રાઓર્ડિનરી પર્સનાલિટી ઇન ધ મોસ્ટ મોસ્ટ મોસ્ટ ઓર્ડિનરી ફોર્મ. અમારા ડૉક્ટર સ્વામી આવી રીતે સમજાવે છે કે મોસ્ટ મોસ્ટ મોસ્ટ ઓર્ડિનરી ફોર્મ લાગે છે દેખાવ, છતાં ઇઝ ધ મોસ્ટ મોસ્ટ મોસ્ટ એક્સ્ટ્રાઓર્ડિનરી પર્સનાલિટી. એકવાર પ્રમુખ સાહેબ મહારાજને જેની સાથે વાર્તાલાપ કરે એ વ્યક્તિને એમના પ્રત્યે પ્રેમ જાગે છે. એક જ કોઈ પણ વ્યક્તિ એક જ વાર પણ એમની સાથે કોઈ કાર્યમાં નજીક આવી ગયા તો એમને સન્માર્ગે ચાલવાની, ભગવાનની ભક્તિ કરવાના માર્ગે ચાલવાની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે. જળમૂળમાંથી નાસ્તિક હોય આસ્તિક થઈ જાય છે. તેનું કારણ શું છે?
એનું કારણ એ છે

ચાર ગુણ જે આપણે વર્ણવ્યા એ ચારે ચાર ગુણ એમના બ્લડમાં છે. ઇટ ઇઝ ધ બોટમ ઓફ હિઝ હાર્ટ એન્ડ એવરી ડ્રોપ ઓફ હિઝ બ્લડ એમના જીવનમાં ઇમ્બાઇબ થયેલા છે. એટલે આટલી સાહજિક છાપ પડે છે. ધ અલ્ટિમેટ સ્પિરિચ્યુઆલિટી એ તો એને ભગવાનને ધારેલા છે, દેટ ઇઝ ધ અલ્ટિમેટ સ્પિરિચ્યુઆલિટી. પણ આપણે જ્યારે લૌકિક દ્રષ્ટિએ એમના જીવન અને કાર્યનું મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે તટસ્થ ભાવે જો વિચારીએ તો આ ચાર ગુણો, ધ આર્ટ ઓફ બિકમિંગ અ જીનિયસ, એ આર્ટ એમણે સહજ રીતે માસ્ટરી મેળવેલી છે. એમના સાહજિક બોલવા, ચાલવામાં, ઉઠવા બેસવામાં આ પ્રદર્શિત થાય છે. એમાં જે છેલ્લે વાત કરી એ તો એમના બ્લડમાં એ માને છે, જીવમાં માને છે કે ભગવાન જ સર્વ કરતા હતા છે, ભગવાન થકી જ બધું થાય છે. હવે આ તો 33% જ થયું, હજી એનાથી આગળ એ માને છે કે ભગવાન જે કરતા હશે એ સાચું અને સારું કરતા હશે. એનાથી આગળની વાત થઈ અને હજી એનાથી આગળની વાત ભગવાનના કર્તાપણા વિશે કરે છે કે જે વાત કદાચ આપણને ન ગમે અથવા આપણને એમ થાય કે મને ખોટ આવી, એવી કોઈક ક્રિયા કે કાર્ય આપણા જીવનમાં ઉદ્ભવે એ પણ ભગવાન આપણા સારા માટે કરે છે. એ તો અલ્ટિમેટ બિલીવ કહેવાય, એ તો જબરદસ્ત મોટી માન્યતા થાય. આટલું બોલીને પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય ગોંડલમાં સાહજિક બોલેલા કે જો ભગવાનને આવી રીતે આપણે કરતા કરતા જાણીએ તો કોઈ દિવસ આપણને હતાશા, નિરાશા, ઉદ્વેગ ને કંટાળો આવે જ નહીં. દેટ ઇઝ અ જીનિયસ. સીધી વાત છે, ઇટ્સ અ સ્ટ્રેટ ફોરવર્ડ ઇક્વેશન. જેને જીવનમાં કોઈ દિવસ હતાશા, નિરાશા, ઉદ્વેગ કે કંટાળાનો અનુભવ જ ના થાય એના જીવનનો ઉત્સાહ કેવો, એનું પર્સિવરન્સ કેવું નંબર વન, એનો સેલ્ફ કોન્ફિડન્સ કેવો નંબર ટુ, એને પોતાની મોરાલિટી એટલે સચ્ચાઈ કેવી નંબર થ્રી, અને એના જીવનમાં ભગવાન પ્રત્યેની અખૂટ શ્રદ્ધા કેવી નંબર ફોર. આ ચારે ચાર ગુણ એ જીનિયસ બનવા માટે ખૂબ અગત્યના છે. એટલે ધ લાસ્ટ થિંગ, છેલ્લી વાત, તમારામાં બેઠેલામાંથી કેટલા લોકો એના જીવનમાં આવી સર્વોત્તમ કક્ષા પ્રાપ્ત કરવી છે? હુ વોન્ટ ટુ બીકમ અ જીનિયસ? પ્લીઝ રેઝ યોર ફિંગર્સ. જો આપણા બધાની ઈચ્છા છે ને. નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. ઈચ્છા તો હોવી જ જોઈએ અને આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ યુ ફોર દેટ, તમને અભિનંદન આપવા ઘટે. ઈચ્છા તો હોવી જ જોઈએ, સારામાં સારો અભ્યાસ કરો, અમે સાધુ થયા તો સારામાં સારા સંત બની, ઈચ્છા તો આપણે હોવી જ જોઈએ, એ વિચાર તો હોવો જ જોઈએ દરેકને. પણ એની માટેની પહેલી વાત કે પર્સિવિયરન્સ, પુરુષાર્થ, જબરદસ્ત એનર્જી મૂકવાની કેટલાની તૈયારી છે, આંગળી ઊંચી કરો. ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ નંબર ટુ. સેકન્ડ પોઈન્ટ, આત્મવિશ્વાસ પૂર્ણ રીતે કેળવીને એ પ્રમાણે જ મારે જીવનમાં વિચારધારા રાખવી છે અને હું જે પણ કાર્ય અને ક્રિયા કરું અથવા જે પણ કંઈ વિચારું એમાં મારે પૂર્ણ આત્મવિશ્વાસ હવેથી રાખવો જ છે, એવું કેટલા વિચારે છે? કોંગ્રેચ્યુલેશન્સ નંબર થ્રી. છેલ્લી વાત આપણે કરીએ પહેલા મોરાલિટી, સચ્ચાઈ પ્રત્યેનો પ્રેમ, આ સૌથી અઘરું પડશે. હા, આ સૌથી અઘરું પડશે, પણ એમાં પણ કેટલાનો વિચાર છે, આંગળી ઊંચી કરો. દેટ ઇઝ વેરી ગુડ, અને કોંગ્રેચ્યુલેશન્સ અ મિલિયન ટાઈમ્સ. અને છેલ્લી વાત, ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા. અમે એમ નથી કહેતા કે તમે અમારી જેમ સાધુ થઈ જાઓ, અમે એમ નથી કહેતા કે અમારી જેમ ત્રણ ટાઈમ આરતી કે પાંચ ટાઈમ આરતી ભરો અને દિવસમાં પાંચ ટાઈમ કથા કરો, પણ બિલીવ કે ગોડ એક્ઝિસ્ટ, ભગવાન અસ્તિત્વ ધરાવે છે એવું માનો. બીજું, બિલીવ કે હી ઇઝ ધ ડુઅર, એ કરતા હરતા છે એવું માનો. અને ત્રીજું, જે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સરસ શીખવાડ્યું કે જે કરતા હશે એ મારા સારા માટે જ કરતા હશે. હી ઇઝ અવર ફાધર. માતા પિતા કોઈ દિવસ આપણું ખરાબ ઈચ્છે નહીં, કદાચ ભૂલો તોય માફ કરીને આપણું સારું થાય એમ ઈચ્છે છે. તો આ તો પરમ પિતા છે, એ કેમ આપણું એવું ન ઈચ્છે એવું માનો. સી ગોડ એઝ સમબડી હુ લવ્સ યુ, ડોન્ટ ફિયર ગોડ. ભગવાનથી બીવાની જરૂર નથી, ભગવાનને એવા સ્વરૂપમાં આપણે જોવાના છે કે એ મને કોક એવી વ્યક્તિ છે, સર્વશક્તિમાન વ્યક્તિ જે મને ખૂબ પ્રેમ કરે છે. આ મધર ટેરેસા એક વખત વાત કરેલી, કેટલી સરસ વિચાર આપ્યો છે એમણે કે ભગવાનને તમે એવી રીતે જોવો કે એવો એક પરમ શક્તિમાન વ્યક્તિ છે જે મને ખૂબ પ્રેમ કરે છે, હી લવ્સ મી. હવે એવી રીતે તમે ભગવાનને જોવો એ સ્વરૂપમાં તમને કેટલો આનંદ આવે, કે આ બેઠા છે ને તો મને ખૂબ પ્રેમ કરે છે, હી લવ્સ મી, ટ્રેમેન્ડસ લવ, એમને મારા પ્રત્યે ખૂબ લાગણી છે, હું એમના માટે થોડુંક એમનામાં શ્રદ્ધા રાખીને કરું તો એ તો બહુ મોટું ફળ મને આપવા બેઠા છે. ઇઝ રેડી ટુ ગીવ બિફોર માય પ્રોજેક્ટ પ્લાન ઇઝ સબમિટેડ. હું પ્રોજેક્ટ ફાઇલ મૂકું એ પહેલાં તો એવું વિચારું ભગવાન વિશે. દેટ ઇઝ ફેઇથ. એવો જે વિશ્વાસ કેળવા છે ને તે જીનિયસ બનવામાં બહુ જ મોટી વાત છે. એટલે આજે ભગવાન સ્વામિનારાયણને

ભગવાન રામ કૃષ્ણ સર્વ અવતારોને મહાન સંતોને આપણે પ્રાર્થના કરીએ, અને સાથે સાથે આ લોકમાં પણ જુદા જુદા ક્ષેત્રોમાં જે મહાન વ્યક્તિઓ મહાન સિદ્ધિઓ મેળવી એ બધાને પણ આપણે સદભાવપૂર્વક નમસ્કાર કરીએ અને એવી પ્રાર્થના કરીએ કે આપણે પણ આપણા જીવનમાં જીનિયસ બની શકીએ, સારામાં સારું કાર્ય અને શ્રેષ્ઠ પરિણામ, સાહજિક પુરુષ પ્રયત્નથી શ્રેષ્ઠતા તરફ જઈ શકીએ એવી પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.

0: પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ જીવનમાં સાચા અર્થમાં આપણે કઈ રીતે જીનિયસ બની શકીએ એ અંગેનું ખૂબ જ અદ્ભુત માર્ગદર્શન આપ્યું, તે બદલ આપણે સૌ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને ખૂબ ખૂબ આભાર માન્યો. ખાસ અટલાદરા મંદિરના કોઠારી પૂજ્ય રાજેશ્વર સ્વામી પણ અહીં આપણા સ્ટડી સર્કલમાં પધાર્યા, તે બદલ આપણે સૌ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો. અને આપ સૌ વિદ્યાર્થીઓ પણ ખાસ આમંત્રણને માન આપી અહીં પધાર્યા એ બદલ આપ સૌ વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર. અન્ય કેટલીક અગત્યની જાહેરાત આપણે જોઈ લઈએ.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે વિજય દિન છે. કેટલી માથાકોટ, કેટલી બધા ઇન્વોલ્વ થયેલા, શુભેચ્છા એ બધા બહારના માણસો કેટલા બધા ઇન્વોલ્વ થયા હતા. અને પછી માંડ કુસ્તી કરતા કરતા હવે વિજય થયો. અને ગઈકાલે આવ્યા હતા ને મેર, મેર એ તો સખત ના પાડી ગઈ. અને ત્યાં સ્ટેજ ઉપર આવ્યા આથી એટલે હાઈટ ના લડવૈયા ની જય. બોટાદમાં શ્રીહરિ કે માત્મ વિના ગુણદોષ આવે છે, અને ગુણદોષ આવે ત્યાં સુધી વિઘ્ન રહેલા છે. એટલે આપણે મહિમા જેવો છે એવો નથી, એટલે એને લીધે વિઘ્ન રહેલા છે. આપણે ભક્તિ તો કરીએ છીએ પણ વિઘ્ન રહે. જેમ ઓલા ઉપરથી બધું સારું હોય શરીર, પણ અંદર કેન્સર કે એવું કંઈ હોય દેખાય નહીં. એટલે આવી રીતે મહિમા જે પ્રકારનું મહિમા આપણને છે એમાં યથાર્થ મહિમા નથી, એટલે અંદર કેન્સર કે જે એટલે સુખ ના આવે. એટલે એ મહારાજ એ વાત કરે છે. મહાત્મા વિના ગુણદોષ આવે છે, અને ગુણદોષ આવે ત્યાં સુધી વિઘ્ન રહેલા છે. છાના અંદર સુખ ના આવે જેવું છે એવું. કૌકામાં હરિજનો પ્રત્યે શ્રીએ કહ્યું, મહિમા વિના સત્સંગ સમજાય નહીં. સત્સંગ સમજવો હોય ને મહિમાની સાઈડ ઉપર જવું પડે. અમહિમા, અભાવ ગુણ એ સાવ સમજાય નહીં સત્સંગનો મહિમા. સત્સંગ મહિમા સમજવો હોય ગુણની ડાયરેક્શન લેવી, ગુણ ગ્રહણ બધું, તો મહિમા સમજાય. મહિમા એ ગુણ કરતાં આગળ છે. મહિમાની વસ્તુ જેમ આ લોકમાં પૈસો એના વિના બધું અટકે. અમે સુરત ને ભરૂચ વચ્ચે એક ફેક્ટરી હતી મોટી, અને અમે પધરામણી ગયા. મોટા ટ્રકો આવે ને જાય ને એટલે ધામધૂમ ચાલતી હતી બધી. પછી એ હરિભક્તને મળ્યા. હરિભક્ત ને ગુણભાઈ હતા. તો મને કહે કે 3 મહિને 3 લાખની ખોટ આવે છે. હવે બાળક હોય એ ના પાડે કે બંધ કરો. તો તમે ચલાવો છો કેમ? તો કે 30 કરોડ ઇન્વેસ્ટ કર્યા છે, 15 કરોડ આ ચલાવતા ચલાવતા પાછા આવશે, એટલે અને જો આ બંધ કરીએ ફેક્ટરી તો આ કાટ માલમાં 50 લાખમાં બધું પૂરું થાય, એટલે 29 કરોડની ખોટ માથે રહે. એટલે ટૂંકમાં પૈસાને લીધે બધું અટકે, વ્યવહાર ધંધો જેટલો પૈસા નાખે ઇન્વેસ્ટ કરે એટલે બધું આવે. એટલે આ સત્સંગમાં પણ મહિમા, એમાં એક સંતે કયું બનાવી હતી, મહિમા વિના નાણા વિનાનો નાથિયો, નાણે નાથા લાલ, ભલે એ બહુ કરોડોપતિ હોય બધું હોય પણ એકવાર પૈસા ગયા નાણા વિના નાથિયો, નાથિયો થઈ જાય, કરોડોપતિ હોય નાથિયો થઈ જાય, મહિમાથી નાથા લાલ. એટલે મહિમા વિનાનો મૂર્ખો, મહિમાથી માલમ માલ. સત્સંગમાં પણ એવું જ છે, મહિમા હે આ બધા આપણે જો છોરો ઉડે છે એનું કારણ છે મહિમા છે. મહિમા હરિભક્તો અરસ પરસ પ્રેમ હેદભાવ અને સંબંધવાળાનો મહિમા અને સ્વામીનો મહિમા, મારા સ્વામીનો મહિમા તો અલ્ટિમેટ છે જ, પણ મહિમા ઉતરો ઉતરો બધાને હોવું જોઈએ. નાણું કેશ રોકડો, મહિમા જેટલો મહિમા હોય એટલો તમારે કેશ રોકડું હોય તો કામ થાય. મહિમા વિના સત્સંગ સમજાય નહીં. આપણે છે મહિમા, પણ યથાર્થ મહિમા જે સત્સંગ ખરેખર સમજવો હોય હજુ આપણે સમજ્યા નથી. ભલે ગમે એટલું બધું કરીએ છીએ પણ સત્સંગ સમજાવ્યું જ નથી. સત્સંગ સમજાય તો કામ ક્રોધ લોભ ઊંધા પડીને ભાગે, ઊભા જ ના રહે. મહિમાના સત્સંગ સમજાય નહીં. મહિમા હોય તે સત્સંગમાં દિવસે દિવસે વધે છે, પૈસો આવે 1 કરોડ 2 કરોડ 10 કરોડ તો વધતો જાય ને, એટલે મહિમા હોય એ સત્સંગમાં વધે છે. મહિમા વિનાના સાધન વૃથા છે, પૈસા વિનાના બધું વૃથા છે. પૈસો હોય તો કામ થાય, ઇન્વેસ્ટ થાય, પછી મોટું થાય, પછી મોટું ઇન્વેસ્ટમેન્ટ, પણ શરૂઆતનો પૈસો હોય એનાથી પછી આગળ વધે. એમ મહિમાથી, મહિમા વિનાના સાધન, મહિમા વિનાના સાધન વૃથા છે. એટલે આ સત્સંગમાં હવે એની આગળ અભાવ ગુણ લઈએ ને આ કરીએ ને કેટલું નેગેટિવિટી, આવો તમે ઉતારી દે ખાડામાં. એટલે એ બાજુ તો પગલાં ભરવા જ નહીં. અભાવ ગુણ બાજુ સ્ટ્રિક્ટલી ના જ. અમે મેક્સિકો જતા હતા કારમાં, પછી એક બોર્ડ આવ્યું કે ડુ નોટ એન્ટર, ડુ નોટ એન્ટરનો બોર્ડ આવ્યો. તો પેલા અમારા જે ડ્રાઈવર છે, લબ લબ લબ સાંઈ કે એ બોર્ડ તો લખે સાંઈ કે આપણે જવા દે. પછી આગળ ગયા ને ડુ નોટ એન્ટર, પછી રોંગ વે, એટલે પહેલાં રોંગ વે આવ્યો, પછી ડુ નોટ એન્ટર, પછી ત્રીજો બોર્ડ આવ્યો કે પ્લીઝ ગો બેક નહીં, ગો બેક. તો ઓલો ચડ્યો, ત્રણ ત્રણ બોર્ડ માર્યા છે પાછા વર, ના કે સ્વામી જોઈ લઈએ. જો તાર પછી ઓલા જે આપણે હાઈવે હોય, હાઈવે ત્યાં એકદમ કટ આવ્યું હતું. હવે ગમે એટલી ગાડી હોય ને તો ઊંધી પડે, અને આ ટ્રાફિક જોરદાર ચાલતું હતું. ક્યાંક એક્સિડન્ટ કેટલું બધું બહુ થાય. પછી આઈને જોઈને કે સાહેબ પાછા જવું પડશે. પહેલાં જ કહ્યું હતું માને નહીં. તો આપણે 200 ગાડીને ઓવરટેક કરવાની હતી, તો બીજા 200 એડ થયા, 400 ગાડીને ઓવરટેક કરી. હવે ડાપણ કર્યું તો આવું થયું. જે મહિમા વિનાના સાધન વૃથા છે. મહિમાના સાધન મેરુ સમાન હોય તો પણ મહિમાયુક્ત અણુ જેટલા સાધન બરાબર થાય નહીં. મહિમા ના હોય અને ગમે એટલા સાધન કરે, મેરુ સમાન સાધન કરે, અને મહિમાયુક્ત થોડુંક જ જરાક જ હોય તો મહિમા વિનાના સાધન મેરુ સમાન હોય તો પણ મહિમાયુક્ત અણુ જેટલા સાધન બરાબર થાય નહીં. મહિમા રોકડું, રોકડું માલ, કેશ એકદમ. તો જે હવે ઓલી દેવું હોય આપણે કરોડો રૂપિયા, કાંઈ ના થાય. કોઈ આપે નહીં, ધીરે નહીં, બેંકે લોન ના આપે, કાંઈ ના થાય. અને થોડુંક હોય હોય કામ ચાલે આગળ. કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહીં. ગરુડ મોટો પક્ષી છે, એક ફાટમાં દરિયા પૂરી નાખે. એટલે હવે કરોડો મચ્છર તો શું હિસાબ, કરોડ તો એક ડોલમાં આવી જાય. એટલે મહારાજ કહે છે કે કરોડો મચ્છર ગરુડ તુલ્ય થાય નહીં. એટલે ક્યાં મહિમા અને ક્યાં બધી કચરો. કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહીં. હરિભક્તને પરસ્પર હેત ના હોય. હવે વાત આવે છે આપે, એટલે બધું તો થિયોરી આવી બધી, હવે પ્રેક્ટિકલ આવ્યું બધું. હરિભક્તને પરસ્પર હેત ના હોય, પરસ્પર હેત ના હોય તો સાધન અપાર કરે, અપાર સાધન, કાઉન્ટલેસ અપાર સાધન કરે તો પણ ફળ મળતું નથી, ઝીરો. તેનું વધે જ નહીં આગળ, એક ડેડ લાઈન ઉપર ઊભો રહે, ફાંફા મારે પણ જડી ચડી ના શકે. મહિમા તો એકદમ ફટ ફટ ફટ ચડી જાય. હરિભક્તને પરસ્પર હેત ના હોય, જો આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે.

फॉर्म भर बुझे काय न मिले ते महिमा विना ना साधन जानवा बीजा अंग निरोगी होय बुद्धु आप किडनी लीवर ब्रेन बद्दु हार्ट बद्दुज बराबर होय बद्दुज बराबर होय बीजा अंग निरोगी होय पण श्वास बंद होय तो कोई सहाय करी शके नहीं અહીંયા એક મિનિટ અમદાવાદ પતી ગયું પાસીમાં આવી જશે બધું શરીર પુષ્ટ રૃષ્ટ હોય બધું પણ પતી ગયું બે મિનિટ એટલે મહારાજ કહે છે કે બીજા અંગ નિરોગી હોય પણ શ્વાસ બંધ થાય તો કોઈ સહાય કરી શકે નહીં તેમ મહિમા વિનાના સાધન જાણવા એટલે મહિમા વેરી ઇમ્પોર્ટન્ટ આ સત્સંગમાં મહિમા જો મારે મહિમા એના સત્સંગ સમજાય જ નહીં મહિમા રસ છે અને સાધન કૂચા છે તે શેરડીનો રસ ખાધો છે સિંહ રસ પીધો છે પછી શું વધે રસ કાઢી લીધો પછી શું બોલશે કૂચા મજા આવે કૂચા કૂચા બારી નાખવાને ફેંકી દેવાના એ જ હોય એ કામમાં ના આવે અને અમારે કોઠારી સ્વામી છે ને એ ચાવે શેરી ચાવે ને એક માખ ના બેસે પીવી નાખે પેલા મશીનમાં એવું ના થાય તેમ મહિમા વિનાના સાધન જાણવા મહિમા રસ છે અને સાધન કૂચા છે મહિમા માઇક જીવને ગમે નહીં તેને તો માઇક વસ્તુ ગમે ગીંગો ગોબરમાં અને ગધેડો કૂચામાં જ લોભાય છે આ સત્સંગમાં મહિમા ના હોય બધું યુઝલેસ મિનિંગલેસ તે બધા ગમે કરો મહિમા છે મહિમા કેશ રોકડું આ એકદમ ચિંતામણીનો મહિમા બાળકને નથી તેથી બોર ને ચિંતામણી કરતા અધિક માને છે ઓસ્ટ્રેલિયામાં અમે હતા સિડની એક બાળક આવ્યો દોડતો દોડતો કે મને સ્વામી મને આશીર્વાદ આપો મારા હાથમાં ચોકલેટ હતી મેં કે આશીર્વાદ જોયા છે કે ચોકલેટ ચોકલેટ ધડાક દિન ખેંચી ભાગી ગઈ જો ચિંતામણી હોય અને એનો મહિમા નથી એટલે મહારાજ કે બાળક હોય ચિંતામણી મહિમા બાળકને નથી એ તો ચોકલેટ એ બધું એમાં જ મજા પડે ચિંતામણીનો બાપ હોય તો બાજુ મૂકી દે ચિંતાણી મહિમા બાળકને નથી તેથી બોરને ચિંતાણી કરતા અધિક માને છે મહિમા વિના પરીક્ષિતને પણ સંશય થયો એટલે આ તો બધું થઈ ગયું મહિમા સત્સંગ મહિમા છે જો આપણે કહીએ ને મહિમાની વાતો કરો બીજી વાતો ને મહિમાની વાત એમાં જે મજા આવે મહિમાના એટલે બીજાના ગુણો કહેવાના હોય આ હોય એમાં જે શાંતિ હોય ને બીજામાં નથી તમે દોષ દેખાડા જાઓ આ બધા છે તમે સ્ટેજ ઉપર આવો ને આપણે કહીએ કોઈના એક અવગણી વાત કરો શું થાય મારામારી જ થાય સ્ટેજ ઉપર ઉતર્યો એટલી જ વાર અને મહિમા તો ગમે એટલા છૂટથી ગાઓ તમે તમે

Bog nao, to je, ima vidja taki sandrivo, to je gao, to je anandave. Ma imani čoro ulalvani, a sad sam vijukajim karolinati. Akha gamma siri ke, ili akha namnu gam che, whole village nahi. Madhurvadan Swami che nama, akha gamma. Akha gamma siri ke, guru, santo and hari bhakto na alp gun hoye. Alp gun. Jeho teo gun padeo hai. Guru, guru na santo and hari bhakto na alp gun hoye. Negligible. Ta khaye khyale na hoye. Pan ek kaadi na and eno gun gaan gaye. Guru santo and hari bhakto na alp gun hoye. Tene meru saman ke આપણે ઊંધું કોન્વેક્સ લેન્સ વાપરીએ. મોટી વસ્તુ તડબૂચ હોય તો દ્રાક્ષ દેખાય, પણ આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ વાપરવા છે. દ્રાક્ષ હોય તો તડબૂચ દેખાય, એવું જ હોય. એટલે મહારાજે એ વાત કહી, ગુરુ સંતોને હરિભક્તોના અલ્પ ગુણ હોય તેને મેરું સમાન કે તો શુદ્ધ મનવારો છે. આપણે જે રીતે શુદ્ધ મનવારો કહીએ એ નહીં. મહારાજ કહે હરિભક્તોના ગુણગાન અલ્પ ગુણ હોય મેરુ સમાન કે, એટલે યુક્તિ લાવીને પણ એને મેરુ સમાન કે, એટલે અંદર હોય તો થાય. તો મહારાજે કહ્યું કે એ શુદ્ધ મનવારો છે. આપણે કંઈ કામ ક્રોધ નિર્વિકાર એ શુદ્ધ મનવારો નહીં. મહારાજે આને કહ્યા શુદ્ધ મનવારો, એનાથી પર, કામ ક્રોધથી પર. જો આવો હોય અલ્પ ગુણને મેરુ સમાન કે એ શુદ્ધ મનવારો છે. પ્યોરેસ્ટ ઓલા બધા પ્યોર કહે, આ પ્યોરેસ્ટ માઇન્ડ. તપ કરવા કરતાં પણ સંતના ગુણ ગ્રહણ કરવા તેનું બળ વધારે છે. મહિમા એટલે મહિમા એમને આવતો નથી, અંતરમાં હોય ને તો જ સહેજે નીકળે. નહીં તો બધાને દોષ દોષ દ્રષ્ટિ જ હોય. આપણે સવારે પ્રાર્થના કરી એમાં ગુણ ગ્રાહક દ્રષ્ટિની વાત થઈ, બધેથી ગુણનું ગ્રહણ થાય એ પ્રાર્થના કરી. અને મહારાજે તો આવું ગુણની વાત કરી.

0: તો મહારાજે અવગુણ માટે પ્રાર્થના કરવાની કહી છે. અવગુણ લેવાય લેવાય છે, જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી અવગુણ આવવાનો જ. આત્મક ભાવમાં રાચે તો પ્રશ્ન નહીં, પણ એના માટે મહારાજે કહ્યું શું કરવું. હવે અવગુણ તો આયા જ કરે છે, તો કરવું શું? મહારાજે કહ્યું રાત દિવસ ભગવાનને પ્રાર્થના કરવી. રાત દિવસ એટલે 24 કલાક. એટલે જ્યારે કોન્શિયસમાં આવે ત્યાં પ્રાર્થના કરતા રહે. આપણે કંઈક નવરા પડીએ, 1 મિનિટ નહીં નવરા પડે, તરત આ પ્રાર્થના કરી લેવી. રાત દિવસ ભગવાનને પ્રાર્થના કરવી કે કોઈ જીવનો ક્યારેય કોઈ રીતે દ્રોહ ના થાય. એક તો આપણે રાત દિવસ ભગવાનને પ્રાર્થના કરવી કે કોઈ રીતે કોઈ જીવનો, એટલે હ્યુમન બિંગ્સ નહીં, જીવનો, કીડી મકોડી બધા, કોઈ જીવનો ક્યારે દ્રોહ ના થાય. મન કર વચનથી અજાણે દ્રોહ લગારેક પણ થઈ જાય. મન કર વચનથી લગારેક લગારેક સ્લાઇટ, એકદમ બહુ મોટું નહીં, એકદમ થઈ જાય. મન કર વચનથી અજાણે અજાણે નોટ ઇન્ટેન્શનલી અનઇન્ટેન્શનલી પણ થઈ જાય એવું બધું થઈ. મન કર વચનથી અજાણે દ્રોહ લગારેક પણ થઈ જાય તો સ્તુતિ કરવી, ક્ષમા માગવી, માફ કરજો, દયા કરી દ્રોહથી ઉગારજો, એમ સંભાળે તેની રક્ષા ભગવાન કરે. એટલે નેગેટિવ સાઈડ તો બરાબર, પણ અભાવ ગુણ તો અતિ નેગેટિવ, એમાં માં જોઈએ જ નહીં. અને બધા શ્રીજી મહારાજથી લઈને પ્રમુખ સાહેબ મહારાજ સુધી બધા જ એની હેવીલી ના પાડે. પ્રમુખ સાહેબ તો કહ્યું કે 100 ટનનો રોલર ફેરવી દીધો, 100 ટનનો રોલર આપણા ઉપર ફરે, 100 ટન આપણે ચક દીજીએ, ફ્લેટ સેન્ડવિચ થઈ જઈએ. એટલો બધો એમાં એમ કે ભગવાન આ દંડ નથી આ કે તમે અભાવ લીધો એટલે એને માટે દંડ, નો દંડ નથી. આ સાધના માર્ગમાં અતિ વિઘ્નકારક છે, એટલે મારે ના પડે. મારા દંડ તો દેતા જ નથી કોઈને. એ તો સ્વભાવ જેવા કહેવાય. પણ આ પરિણામ કે આપણે આ કર્યું, એક્શન ઇક્વલ ટુ રિએક્શન, એટલે દંડનો પ્રશ્ન જ નથી આ દંડ. પણ આપણે એને ગણી લેવું જોઈએ દંડ, પછી તો નિવારણ થાય, નહીં તો ના થાય. એટલે પણ આ વાત બહુ સત્સંગમાં પ્રચાર, મારા પોતાની વાત કરી છે. મન કર વચનથી અજાણે દ્રોહ લગારેક પણ થઈ જાય તો સ્તુતિ કરવી, ક્ષમા માગવી, માફ કરજો, દયા કરીને દ્રોહથી ઉગારજો. દયા કરીને દ્રોહથી ઉગારજો, ઉગારજો ઉગારજો શબ્દ વાપર્યો છે. સેવ મી, સેવ મી, એમાં દ્રષ્ટિ પણ ના જોઈ જોઈએ. સેવ મી, એમ ઉગારજો, એમ સંભાળ, તેની રક્ષા ભગવાન કરે. એટલે આટલા આપણા માટે તો આ જ છે. અભાવ તો અવગુણ આયા જ કરે છે, દેહભાવ તેથી આયા જ કરે. પણ આના માટે એન્ટીડોટ પ્રાર્થના કરવી અને જલ્દી ફેંસલો કરો. લાંબુની કાલે કરશું, કાલે માફી માગશું, તો ત્યાં જ્યાં સાંભળે ત્યાં તરત જ ઉકેલ લઈ દેવો. સેદાન સાહેબ.
1: આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરિ શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપા તણુ પાત્ર છો ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાની જછો નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ વંદુ વહો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં સામ્યતા એ વિશે એક વાતો આપણે બે દિવસથી સમજીએ છીએ અને એમાં જેવા શ્રીજી મહારાજ ભક્તવત્સલ હતા એવા જ ભક્તવત્સલ આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ છે એ બધી વાતો આપણે બે દિવસથી સમજતા હતા. આવા તો જ્યારે જ્યારે અનેક એવા આધ્યાત્મિક ગુણો પર આપણે દ્રષ્ટિ ફેરવીએ છીએ ત્યારે એ બધે જ ઠેકાણે આપણને શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં અનહદ સામ્યતા જણાય છે. કારણ કે એ જ શ્રીજી મહારાજ આજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે અને જેવું કાર્ય શ્રીજી મહારાજથી થતું એવું જ કાર્ય આજે પ્રમુખ સ્વામી મહારાજથી પણ થાય છે. જેવો લીલો પલ્લવ સત્સંગ મહારાજના વખતમાં હતો એવો જ લીલો પલ્લવ સત્સંગ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને દેખાય છે. કારણ કે અનંત ગુણો જે શ્રીજી મહારાજમાં હતા એવા જ દિવ્ય અને કલ્યાણકારી ગુણો એ આજે આપણે આપણા પ્રાણપ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજમાં પણ જોઈએ છીએ. ત્યારે એ જ મહારાજ સાક્ષાત પ્રગટ છે એ વાતની આપણને 100% પ્રતીતિ બેસે છે. તો મહારાજે જેવું કાર્ય કરી બતાવ્યું, જેવી લોકચાહના અને સમર્પણ એમને પ્રાપ્ત થયેલી, એવું જ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે પણ કરી બતાવ્યું છે અને એવી જ લોકચાહના અને એટલું જ લોક સમર્પણ આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ મળી છે. એનું કારણ એ જ કે શ્રીજી મહારાજ એમનામાં સાક્ષાત રહ્યા છે. શ્રીજી મહારાજના વખતમાં અહીં ઇંગ્લેન્ડના જે બહુ જ મોટા ઇતિહાસકાર હેનરી જ્યોર્જ બ્રિગ્સ એ પોતે ભારતવર્ષમાં બધી જ જગ્યાએ ફર્યા અને ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ બધે ફર્યા અને સિટીઝ ઓફ સૌરાષ્ટ્ર એ પુસ્તક એમણે લખ્યું છે અને એમાં એમણે શ્રીજી મહારાજનો ઉલ્લેખ કર્યો છે. એમણે પોતે લખ્યું છે કે સહજાનંદ વોઝ લવ્ડ બિયોન્ડ બિલીફ બાય હિઝ ડિસાઇપલ્સ, કે સહજાનંદ સ્વામી છે એમને પ્રત્યે એમના શિષ્યોનો જે પ્રેમ હતો એ માની ન શકાય એ હદ સુધી એ શિષ્ય એમને પ્રેમ કરતા, કે સહજાનંદ વોઝ લવ્ડ બિયોન્ડ બિલીફ બાય હિઝ ડિસાઇપલ્સ કમ્પ્રાઇઝિંગ મેન ઓફ સ્ટેટસ ઓફ વેલ્થ, ધેર આર ઓલ્સો મેન હુ આર પુઅર, મેની ઓફ ધેમ ઇગ્નોરન્ટ, મેની ઓફ ધેમ રૂડ, યેટ દે લવ્ડ સહજાનંદ. એ ગમે તે પ્રકૃતિના હતા, ગમે તે ઊંચ નીચ ભેદભાવના લોકો હતા સમાજમાં, ગરીબ કે તવંગર હતા, બુદ્ધિશાળી કે અબુધ હતા, પણ બધા એ સહજાનંદ સ્વામીને અપાર પ્રેમ કરતા. અને પછી એમને લખ્યું, વન રીઝન બિહાઇન્ડ ધેટ કુડ બી દેટ હી બ્રોટ અબાઉટ અ ગ્રેટ અવેકનિંગ ઇન ધી પાથ ઓફ મોરાલિટી, રિલિજિયોસિટી એન્ડ સ્પિરિચ્યુઆલિટી ઇન ધી સોસાયટી. કે એક કારણ એ પણ હતું કે આ સહજાનંદ સ્વામીએ એ સમાજમાં એ નૈતિકતા, ધાર્મિકતા અને આધ્યાત્મિકતાના માર્ગે ઘણો બધો એ લોકોને પ્રદાન કરેલું અને ઘણો બધો વિકાસ લોકોના અંતરમાં કરેલો. એટલે મહારાજનું આ કાર્ય તે વખતના આવા બુદ્ધિશાળી હોશિયાર અંગ્રેજ અમલદારો પણ જાણતા અને બિરદાવતા, અને મહારાજની જે લોકચાહના હતી, લોકો તરફથી જે સમર્પણ હતું એ પણ લોકો જોઈ શકતા. 1991ની સાલમાં જ્યારે અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવાયો અને તે વખતે 34 દિવસના મહોત્સવમાં ભારતનું દર્શન આટલું ભવ્યતાથી પ્રથમ વખત પશ્ચિમ જગતને થયેલું. બહુ જ સુંદર બધા ફોક ડાન્સીસ, આર્ટ્સ, ક્રાફ્ટ્સ, ડિઝાઇન્સ, સેમિનાર્સ, કોન્ફરન્સીસ, એક્ઝિબિશન્સ બધું બહુ જ સુંદર થયેલું. અને પશ્ચિમના લોકોને પહેલી વખત કદાચ આવી અદ્ભુત એક ઝાંખી થયેલી કે ભારત વર્ષ આવું એક સાંસ્કૃતિક કુબેર છે, આટલું સમૃદ્ધ છે, એ પહેલી વખત કદાચ પરિચય થયો હશે. અને એ મહોત્સવમાં સ્વયંસેવક તરીકે નાના મોટા ભાઈ ભાઈ બધા ખૂબ શ્રદ્ધાથી જોડાયેલા. કોઈ અઠવાડિયાની સેવાથી લઈને 6 મહિના અને વર્ષ ને 2 વર્ષની સેવા પણ કરેલી. તો તે વખતે ઉત્સવમાં રોજ ઘણા બધા એવા પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ આવતા અને ઘણા બધા ભારતીયો જે ત્યાં અમેરિકામાં રહીને ઘણી બધી પ્રગતિ અનેક ક્ષેત્રોમાં કરી હોય એ તમામનું પણ સન્માન આપણે કરતા. ઘણા બધા ત્યાંના અમેરિકન્સ પણ આવતા. એમાંના એક ટેક્સાસ સ્ટેટના સ્ટેટ એટોર્ની જેક લેડ એ પોતે ત્યાં ઉત્સવમાં આવેલા. ત્યાં સ્થાનિક આપણા હરિભક્તો સાથે એમને ખૂબ સારો પરિચય. એમના પરિચયના લીધે આપણા ઉત્સવમાં આવેલા. ઉત્સવમાં બધે જ ઠેકાણે ફર્યા અને સ્વયંસેવકોને મળ્યા. એ બધાની સમર્પણ ભાવનાથી પોતે ખૂબ રાજી થયા. ઘણા બધા સ્વયંસેવકોને એમને પૂછ્યું પણ ખરું કે તમે શું કરો છો. એ લોકોનું ફેમિલી બેકગ્રાઉન્ડ, બિઝનેસ બેકગ્રાઉન્ડ બધું ઘણું બધું પૂછ્યું. અને એથી તો પોતે વધારે પ્રભાવિત થયા કે આવા દરજ્જાના લોકો નિસ્વાર્થ ભાવે નાનામાં નાની સેવામાં આ ઉત્સવમાં જોડાયા છે. પોતે અત્યંત રાજી થઈ ગયા. અને મુખ્ય મંચ ઉપરથી જ્યારે એમણે પ્રવચન કર્યું ત્યારે એમણે વાત કરી કે યુ આર ઇન ધ ફેસ્ટિવલ, આઈ બીન ઇન્ફોર્મ્ડ દેટ દેર આર 2600 વોલન્ટિયર્સ યર. કે મને અહીંયા જાણકારી થઈ કે 2600 જેટલા સ્વયંસેવકો અહીંયા ઉત્સવમાં આ બધું સંભાળ રાખે છે. અને પછી એમણે વાત કરી કે મેની ઓફ ધેમ હેવ લેફ્ટ અસાઇડ દેઆર જોબ્સ, દે આર બિઝનેસીસ, દે આર હોમ્સ, દે આર ફેમિલીઝ ટુ સર્વ યર ઇન ધ CFI. કે આટલું બધું લોકોએ કર્યું છે. અને પછી એ બોલ્યા પ્રમુખ સ્વામી મહારાજ માટે કે એની બડી હુ કેન ઇન્સ્પાયર ધીસ કાઇન્ડ ઓફ લીડરશીપ ઇઝ નોટ ઓનલી અ વાઇઝ પર્સન, ઇઝ નોટ ઓનલી અ ક્રિએટિવ પર્સન, બટ અ પર્સન હુ ઇઝ ડિવાઇનલી ઇન્સ્પાયર્ડ ટુ લીડ પીપલ. કે જે વ્યક્તિ આટલું બધું સારું નેતૃત્વ પૂરું પાડી શકે, આટલી બધી લોકચાહના અને સમર્પણ પ્રાપ્ત કરી શકે, એ કોઈ સામાન્ય બુદ્ધિશાળી અથવા તો ક્રિએટિવ વ્યક્તિ નથી, પણ જે વ્યક્તિને એક ભગવાનનો દિવ્ય સંચાર હોય કે તમે પૃથ્વીના અનેક લોકોને આ તરફ લઈ જાઓ, એ દિશા અને ગતિ બંનેને જે દિવ્યતાથી પ્રાપ્ત થઈ હોય, એ જ વ્યક્તિ આટલા મોટા સમુદાયને આ ચોક્કસ દિશામાં લઈ જઈ શકે. તો આવી રીતે સ્વામીશ્રીના કાર્યથી પણ ઘણા બધા આવા બુદ્ધિશાળી પ્રભાવિત થયેલા છે. આ વિષય તો ઘણો બધો લાંબો અને પહોળો છે, પણ આપણે એટલું સમજી શકીએ કે આવી રીતે જેવું મહારાજનું કાર્ય હતું એવું આજે પ્રમુખ સ્વામી મહારાજનું પણ કાર્ય સમાજમાં દેખાય છે. અને એ સેવાની ભાવના લોકોના અંતરમાં ક્યારે પ્રગટ થઈ? જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં નૈતિકતા, ધાર્મિકતા અને આધ્યાત્મિકતા લોકોએ નિહાળી છે. ખાલી નિહાળી નહીં, એ લોકોએ અનુભવી છે. અને એ અનુભવના આધારે એમના પ્રત્યે જે અપાર લાગણી અને પ્રેમ લોકોના અંતરમાં જાગે છે એ એમની જબરજસ્ત મોટી સિદ્ધિ છે. તો જેવું મહારાજનું કાર્ય હતું એવું આજે પ્રમુખ સ્વામી મહારાજનું પણ કાર્ય દેખાય છે. એનું કારણ આપણે પહેલાં સમજેલા કે એમનામાં અપાર ગુણો રહેલા છે. અ સી ફૂલ ઓફ વર્ચ્યુઝ, એ દરિયો સમુંદર ભરીને એમનામાં એ ગુણો બધા રહેલા છે. એટલે એ વ્યક્તિત્વની અદ્વિતીયતા એ આપણને સ્પષ્ટ આંખે ઉડીને વળગે છે. જો શ્રીજી મહારાજમાં અનંત અપાર ગુણો, એમ પ્રમુખ સ્વામી મહારાજમાં પણ અનંત અપાર ગુણો છે. શ્રીજી મહારાજ જેવા નમ્ર અને વિવેકી હતા એટલા જ નમ્ર અને વિવેકી આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણને જણાય છે. શ્રીજી મહારાજ એક વખત કચ્છ પ્રદેશમાં વિચરણ કરતા હતા. તે વખતે જ્યારે ભુજમાંથી 18-20 દિવસનો સમયો બધો પૂરો કરીને મહારાજ ત્યાંથી વિદાય લેતા હતા અને માણકી ઘોડી ઉપર અસવાર હતા, ભુજના બધા હરિભક્તો મહારાજને વિદાય આપવા માટે સાથે ચાલતા હતા કે ગામના પાદર સુધી મહારાજને વિદાય આપી આવીએ. અને તે વખતે એ ભુજના દિવાન ફતે મહમ્મદ એ પણ ઘોડા ઉપર બેસીને સવારે નગરચર્યા માટે નીકળેલા. ફતે મહમ્મદે દૂરથી જોયું, એમને ખ્યાલ તો આવી ગયો કારણ કે એમને સમાચાર પણ હતા કે ભુજનગરીમાં સ્વામિનારાયણ આવ્યા છે. પોતે મુસ્લિમ અને કોઈ વિશેષ સંપર્ક આપણા હરિભક્તોનો હશે નહીં એટલે દર્શન માટે તો નહીં આવેલા, પણ એમને ખબર હતી કે સ્વામિનારાયણ અત્યારે આપણી નગરીમાં છે. અને એમને જોયા, સામાન્ય એમના વિશે વર્ણન અને વાત એમણે સાંભળેલી, આટલો મોટો સમુદાય જોઈ એટલે ખ્યાલ તો આવી ગયો કે આ સ્વામિનારાયણ છે. પણ એ આમ જોઈ જ રહ્યા કે સ્વામિનારાયણ ઘોડા ઉપર સવાર છે, સાથે ઘણા બધા બીજા અસવારો છે, ઘણા સંતો છે અને ઘણા બધો મોટો સમુદાય એક ટસે એમની એક નજરે એમની સામું આમ જોઈ રહ્યા છે. જેમ ચાતક હોય એ આમ જોઈ રહે એવી રીતે આમ જોઈ રહેલા. ત્યારે એ ફતેહ મહંમદને એમ થયું કે આ ગજબનું લોકાર્ષણ એ એમને પ્રાપ્ત કરેલું છે. અને ત્યારે એ સમુદાયમાં એક આપણા હરિભક્ત ગોવિંદભાઈ હતા, એમને બોલાવીને ફતેહ મહંમદે કહ્યું, કારણ કે પાડોશમાં નજીક રહેતા હતા એટલે પરિચય હતો, કે આ સ્વામિનારાયણ છે. તો કે હા, તો કે એમના ચહેરા ઉપર કેટલું બધું ખુદાઈ નૂર છે. પહેલી વાત એમણે આ વાત કરી અને બીજું કીધું કે સ્વામિનારાયણ ખુદા સાચા. ત્યારે ગોવિંદભાઈએ પૂછ્યું કેમ, તો કે આટલા બધા લોકો એમની સામે એક નજરે જોઈ રહ્યા છે, આટલા બધા લોકો એમને વિદાય આપવા માટે આવ્યા છે અને આટલા બધા લોકો એમને હાર પહેરાવ્યો અને ચાંદલા કર્યા, એમની આખી છાતી ભરાઈ ગઈ છે હારથી, એમનું આખું કપાળ લાલ થઈ ગયું છે કંકુથી, છતાં એમના ચહેરા ઉપર એમની આંખોમાં જે નમ્રતા છે, જે વિવેક છે, એ ખુદાઈ નૂર ખુદા સિવાય સંભવે નહીં, માટે તારા સ્વામિનારાયણ તો ખુદા છે. એવું ફતેહ મહંમદને મહારાજના પ્રથમ દર્શને મહારાજની નમ્રતા અને વિવેક ખૂબ જ સ્પર્શી ગયેલા અને પછી કહ્યું કે આટલા સન્માનમાં આટલા નમ્ર રહી શકે, આટલા વિવેકી રહી શકે, એ તો ખુદા કે ખુદા તાલા સિવાય સંભવે નહીં. એ ફતેહ મહંમદને સ્પર્શી ગયેલું. 1992 સાલમાં જ્યારે આપણે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો, ત્યારે આપણા ઉત્સવ દરમિયાન ઘણા બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો રોજ પધારતા, એમાં ગૌરાંગ ચટ્ટોપાધ્યાય, બહુ મોટા એન્થ્રોપોલોજિસ્ટ, એ પણ આવેલા બેંગ્લોરથી મુંબઈ ને મુંબઈથી અમદાવાદ, એ પ્લેનમાં આવેલા અને અમદાવાદથી પછી આપણે ઉત્સવમાં પધારેલા, અને લગભગ દુનિયાના 40 દેશોના જુદી જુદી યુનિવર્સિટીમાં પોતે વિઝિટિંગ પ્રોફેસર તરીકે અનેક વખત જઈ આવેલા, દર અઠવાડિયે લગભગ પરદેશ જઈને પોતે પ્રવચનો આપતા અને આ વિષયમાં છેલ્લા 25-28 વર્ષથી પોતે એક ઓથોરિટી કહેવાય, આમ સાઉથ ઇસ્ટ એશિયામાં એક ઓથોરિટી કહેવાય એવી આ વ્યક્તિ. હવે એમણે ઉત્સવમાં બધા આપણા નગરમાં દર્શન કર્યા, બાળનગરી જોઈ, પછી પ્રદર્શન બધું જોયું, સ્વામીશ્રી સાથે પણ લગભગ 10-15 મિનિટ બેઠા, એમને ખૂબ ભાવ થઈ ગયો, ખૂબ લાગણી થઈ ગઈ અને પછી એ ઉત્સવના મુખ્ય મંચ ઉપરથી મહંત સ્વામીએ સ્વામીશ્રી વતી અને સંસ્થા વતી એમનું સન્માન કર્યું, હાર પહેરાવ્યો, શાલ ઓઢાડી અને પછી એમને પ્રવચન શરૂ કર્યું. અને પ્રવચનમાં એ બોલ્યા કે મારી એક બહુ જ વર્ષો જૂની માન્યતા આજે તૂટી છે, અમારો વિષય અમને શીખવાડે છે અને મેં લોકોને વર્ષો સુધી શીખવાડ્યું છે લગભગ છેલ્લા 2.5-3 દાયકાથી કે તમારે જીવનમાં કંઈક કરવું હોય, કંઈક કરી બતાવવું હોય તો તમારે બે જગ્યાએ જરા માથું મારવું પડે, તમને જો જગ્યા ન મળે તો કોઈ બે વ્યક્તિને આમ ખસેડીને પણ તમારે જગ્યા કરવી પડે, જો તમે તમારું માથું ઉચકતા ન શીખો તો આ લોકમાં તો બધી રીત રિવાજ એવી છે અને એવા લોકો તમારા આજુબાજુના સર્કમફરન્સમાં છે કે તમને ટપલી માંડીને બેસાડી દે, તમારી ગમે તેટલી આવડત હોય, ગમે તેવા હોશિયાર હોય, ગમે તેવા બુદ્ધિશાળી ને શક્તિશાળી હો, પણ તમે જો ઇન્ટેલિજન્ટલી કામ ન કરો અને તમે જરા આઈનેસ એટલે કે હું પણ જરા દેખાડી અને તમે ફ્રન્ટમાં સામેથી ન આવો તો લોકો કોઈ દિવસ તમને આગળ કરશે નહીં અને આગળ આવીને કાર્ય કરવા દેશે નહીં. આ અમારી માન્યતા છે અને આ જ અમે શીખવાડીએ છીએ, એટલે થોડા માણસે હંમેશા ફ્રન્ટ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ, આ અમે શીખવાડીએ છીએ. પણ આજે હું પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો, મારા જીવનમાં આવી વ્યક્તિ, આવું વ્યક્તિત્વ મેં પહેલી વાર જોયું કે જે જીવનમાં સામાન્ય ભણેલા હોય, સામાન્ય ભાષાકીય આવડત હોય એની પાસે, બીજી કોઈ વિશેષ શક્તિનું દર્શન પ્રથમ વખત મુલાકાત દરમિયાન ન થતું હોય, આવી સામાન્ય દેખાતી વ્યક્તિ આટલા મોટા એક સંપ્રદાયના વડા તરીકે બેસી શકે એ મેં મારા જીવનમાં પહેલી વખત અનુભવ્યું કે હાથ જોડીને નતમસ્તક રહીને પણ આ કક્ષાએ પહોંચી શકાય છે. એ મારા 2.5-3 દાયકા એટલે કે 25-30 વર્ષની મારી માન્યતા આજે પ્રમુખ સ્વામીને જોઈને તૂટી ગઈ. આઈ મસ્ટ ટીચ સમથિંગ એલ્સ ઇન માય સબ્જેક્ટ એઝ વેલ, કે મારે કંઈક બીજું પણ ભણાવવું જોશે, કે આ પણ એક રીત છે કે એકદમ હાથ જોડી નતમસ્તક રહી આટલા નમ્ર અને વિવેકી થઈને પણ આ ઉચ્ચ કક્ષાએ કાર્ય થઈ શકે છે એવું પહેલી વખત મારે માનવું પડ્યું છે. એટલે મહારાજને જોઈને ફતેહ મહંમદને જેવો ભાવ થયેલો, એવો પ્રમુખ સ્વામી મહારાજને જોઈને ગૌરાંગ ચટ્ટોપાધ્યાયને પણ ભાવ થયેલો. અને આપણે જાણીએ છીએ કે સ્વામી એમના જીવનકાળ દરમિયાન આવી રીતે જ બધું કાર્ય કર્યું છે. 1989-90 સાલમાં જ્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીને આ સંસ્થાના પ્રમુખ પદે 40 વર્ષ પૂરા થતા હતા, તે વખતે આપણા સ્વામિનારાયણ પ્રકાશમાં એક ફોટોગ્રાફ છપાયેલો, વર્ષો જૂનો ફોટોગ્રાફ, જેમાં શાસ્ત્રીજી મહારાજ પારાયણના આસન ઉપર વિરાજમાન છે. બાજુમાં ખૂબ નાનકડા શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસ, જેમણે 5 દિવસની પારાયણ 7 દિવસની કરેલી, એ બેઠા છે. અને આમ એ ફોટોગ્રાફ આપણે જોઈએ છીએ, એક સ્વામી બાજુમાં હાથ જોડીને બેઠા છે. અમૃતનારાયણ સ્વામીની ઓફિસમાં છે એ ફોટોગ્રાફ, આમ હાથ જોડીને બેઠા છે. એટલે એ ફોટોગ્રાફ સ્વામિનારાયણ પ્રકાશમાં ટાઇટલ પેજ ઉપર છપાયેલો, અને એમાં નીચે લખેલું કે જે જે વાંચક વર્ગ છે એ લોકોને કંઈ પણ કડી સૂજી આવે તો એ કડી એમણે ત્યાં અમદાવાદ સ્વામિનારાયણ પ્રકાશમાં મોકલવી. ઇટ વોઝ અ ક્વિઝ કોન્ટેસ્ટ, એટલે કે આવતા સ્વામિનારાયણ પ્રકાશમાં આપણે 1, 2, 3 નંબર આપીને છાપશું. તે વખતે અમારી સાથે ત્યાં છાત્રાલયમાં એક મુકેશ થાનકી એક યુવક હતો, એ ભણતો હતો. એટલે બપોરે અમે લગભગ 11:30 કોલેજ જતા હતા. તે વખતે આમ રીડિંગ રૂમમાં ખાલી, એટલે ન્યૂઝ રૂમમાં એ મેં જોતા હતા, આમ થોડુંક ટાઈરે ચડ્યું. એટલે અમે લોકોએ થાનકીને કહ્યું કે જો થાનકી તું આમાં કંઈક લખ, કારણ કે બહુ સારો શાયર અને બધી ગઝલ પણ ઘણી બધી સારી બનાવે.

લાઈક ટાઈમ નથી, મારે કોલેજ જવું છે અને મારે અત્યારે મોડું થાય છે, એમ કહો બંદૂક દેખાડીને કે કંઈક પ્રોડ્યુસ કર, તો બિચારો એમ થોડે પ્રોડ્યુસ કરે, એને થોડું મૂડ જોઈએ. પણ છતાં બધાએ બહુ આગ્રહ રાખ્યો કારણ કે ડેટ બહુ જતી હતી, બીજા દિવસે છેલ્લી તારીખ હતી. અમે કીધું કે અમે મોકલી આપશો, તું લખ. અને ઉતાવળે એક પેજનું નોટ ફાઇન નામ ચાર લીટી લખી નાખી, અમે પોસ્ટ સરખી લખીને પોસ્ટ કરીને અમદાવાદ મોકલી. અને નેક્સ્ટ ઇશ્યુમાં એ ટાઇટલ પેજ ઉપર આવી ગયું. બહુ ક્રિએટિવ હતો ટાઇટલ પેજ ઉપર. પણ એણે આ વાક્ય લખેલું જે સ્વામીશ્રીનું પૂરું જીવન એ આ ચાર વાક્યમાં સમાઈ જાય છે, ચાર એ કડીમાં સમાઈ જાય છે. એ થાનકીએ લખ્યું હતું સ્વામીશ્રી માટે આ દ્રશ્ય જોતા કે બચપનથી કશું જ કર્યું નથી મેં, એ સ્વામી કહે છે, બચપનથી કશું જ કર્યું નથી મેં, ફક્ત હસ્ત જોડ્યા છે જગત કર જોડે જેમને, આજ તો નારાયણે કર જોડ્યા છે. બહુ ફાઇન એને કડી લખેલી અને ઈશ્વર સાંઈને બહુ ગમેલી ટાઇટલ પેજ ઉપર મૂકેલી કે બચપનથી કશું જ કર્યું નથી મેં, ફક્ત હસ્ત જોડ્યા છે જગત કર જોડે જેમને, કર એટલે હાથ, જગત કર જોડે જેમને, આજ તો નારાયણે કર જોડ્યા છે. એટલે આ સ્વામીશ્રીનું એક વ્યક્તિત્વ છે. પણ જેવા મહારાજ નમ્ર અને વિવેકી હતા, એટલા જ પ્રમુખ સ્વામી મહારાજ પણ નમ્ર અને વિવેકી એ આપણને દેખાય છે. ગજબની સરળતા શ્રીજી મહારાજની હતી, એવી જ સરળતા આ નમ્રતા અને વિવેકની સાથે એ પ્રમુખ સ્વામી મહારાજની પણ આપણને દેખાય છે. જ્યારે ગઢડા મંદિરનું કામ ચાલતું, મહારાજ રોજ નિરીક્ષણ કરવા માટે પધારતા. એક વખત બપોરનો સમય હશે અને મહારાજ નિરીક્ષણ કરવા ગયા, કામેથી તો બધા મજૂરો અને કારીગરો બધા ઉતરી ગયેલા અને બધા જમવા માટે ગયેલા. એટલે મહારાજે સમય પૂછ્યો, એટલે મહારાજને કહ્યું, મહારાજ અત્યારે તો સમય લગભગ 12:30 વાગ્યો છે. એટલે મહારાજ કોઈ કારીગરો તો હતા નહીં, પણ એમને એમ ફરીને પાછા આવ્યા. અને પછી પાછા ત્યાં લાડુબાના ઓરડા પાસેથી પસાર થતા હતા, ત્યાં જ ત્યાં પેલા કોન્ટ્રાક્ટર હશે આવીને શ્રીજી મહારાજને વાત કરી કે અમારે ખાટલી જોઈએ છે, પેલું ગુગળ છે ગાળવા માટે, એક નાની ખાટલી હોય તો બહુ સારું. એટલે મહારાજ આમ જોયું અને બરાબર લાડુબાના ઓરડા પાસેથી મહારાજ પસાર થતા હતા. અને મહારાજ આમ બાણું ખુલ્યું, એટલે મહારાજ કે આ ખાટલી પડી, લઈ જાઓ જાઓ તમારે કામ લાગશે. એટલે પેલો જે કારીગર છે અંદર જઈને ખાટલી લેવા ગયો, ત્યાં લાડુબાના જે સેવક બાય હતા એણે જોયું, એણે પૂછ્યું કે ભાઈ આ ખાટલી તમે ક્યાં લઈ જાઓ છો? એટલે કે આ તો અમારે પેલું ગુગળ ગાળવું છે એટલા માટે લઈ જઈએ છીએ. તો કે કોને પૂછીને લો છો? તેમણે કીધું કે અમને, મેં તો આ મહારાજ સ્વામિનારાયણને પૂછ્યું, શ્રીજી મહારાજને પૂછ્યું ને એમણે મને કહ્યું છે. તો કે ખોટું ના બોલીશ, તો કે આ જાય. અને પેલા એ બહાર આવીને જોયું એમને બાઈ સેવકે, તો મહારાજ તો જતા હતા, પણ એને કહ્યું કે તને એને લેવાનું કહ્યું? તો કે હા, એને લેવાનું કહ્યું. ના કે લાડુબા આવે એને તું પૂછ, અને હા પાડે તું આપું. એટલે કે મેં કીધું, એમને મને કહ્યું છે. આ રગઝક ચાલતી હતી એ દરમિયાન મહારાજ ઉભા રહી ગયા. મહારાજે સાંભળ્યું કે પાછળ કંઈક રગઝક ચાલે છે, અને પાછળ જોયું તો હજી પેલો ઓરડામથી ખાટલી લઈને બહાર નહોતો નીકળ્યો. એટલે મહારાજ ત્યાં ચાલ્યા. ત્યાં તો બંને વચ્ચે જરા ઝઘડો ચાલતો હતો, પેલો જે કડીયો હતો એ અને લાડુબાની સેવક બાઈ હતી એના વચ્ચે ખેંચતા ચાલતી. અને મહારાજ પોતે ગયા, મહારાજ કે એને આપી દો. એટલે પેલી લાડુબાની બાઈ સેવક કે એમ ના આપું, કે છે લાડુબા કહેતો જ આપું, એમના ઓરડાની વાત છે. મહારાજ કે પણ હું કહું છું તમને આપી દો, કે તમે કોઈ ના ચાલે, મને લાડુબા કહેતો જ હું આપું. તો મહારાજે કીધું કે સારું, હું લાડુબાને વાત કરી દઈશ કે મેં કીધું એમ. કહીને મહારાજ પોતે નીચે વળ્યા અને મહારાજે પોતે ખાટલીનો પાયો પકડીને આમ સેટ ઢસડી. તો સામેથી લાડુબાને સેવા કે ખાટલી પકડીને મહારાજના હાથમાંથી ખેંચી લીધી કે ના આપું તમને. કે મહારાજ કે પણ હું વાત કરી દઈશ લાડુબાને. તો કે કંઈ જ નહીં, કે એ લાડુબા આવે ને પછી એમને પૂછું ને હા પાડે તો જ. અને મહારાજ કે હસ ભાઈ પેલા કે ભાઈ રહેવા દે, હવે પછી આપણે વાત. મહારાજ તો ત્યાંથી નીકળ્યા. લાડુબા જ્યારે ઓરડામાં આવ્યા ત્યારે એની સેવકે વાત કરી, આવું થયું. લાડુ એકદમ ગરમ થઈ જાય અને સેવકને કે તું નીકળ જ, સીધા ફાયર, તું નીકળી જ જા દરબારમાંથી. તે કોને ના પાડી ખબર છે? અને એના કરતા તે કોના હાથમાંથી ખાટલી ખેંચી દીધી તને ખબર છે? અને એને કાઢી મૂકી ઝઘડો કરીને, તો પેલી રડી કે મેં એમાં ખોટું શું કર્યું છે? અને એને રડવાનો અવાજ મહારાજને અક્ષર રોડીમાં આવ્યો. તો મહારાજ ઊભા થઈને બહાર આવ્યા પાછા બપોરિયામ, મોટો ખેલ થઈ ગયો. તે મહારાજ ઊભા થઈને બહાર આવ્યા. મહારાજ કે શું થાય છે? ત્યારે લાડુબાઈ કીધું કે આ તો કોઈ રીતે મંદિરમાં ને રખાય જ નહીં. તમે ધણી છો આ ગામના, આમ એટલે કે આ દરબારના, અને તમને આ એક ખાટલી માટી નાની જેવી વસ્તુ માટે તમને ના પાડી દીધી, તમારા હાથમાંથી પાછી ખેંચી લીધી, કે આને રાખવું જ નહીં. ત્યારે મહારાજ લાડુબાને કે જો એવું નથી, કે એ મંદિરમાં છે ને આવું એક મમત્વવાળું માણસ જોઈએ, અને એને અમને ના પાડી એ દ્રષ્ટિકોણથી તમે ના જોશો. તમે એ દ્રષ્ટિકોણથી જુઓ કે એને મંદિરની વસ્તુનું કેટલું બધું મમત્વ છે, અને એ મમત્વ હોય તો મંદિરની બધી વસ્તુ સચવાય. માટે આવા માણસ તો દરબારગઢમાં જોઈએ, માટે એને તમે રાખો. મારા તો કેટલો તો પોઝિટિવ એટીટ્યૂડ હશે.
પણ આ મહારાજની એક બાજુ સરળતા પણ આપણને દેખાય અને બીજી બાજુ મહારાજનો એક પોઝિટિવ એટીટ્યુડ પણ આપણને દેખાય, પણ ગજબની સરળતા. એ તો ક્યાં શ્રીજી મહારાજ અને ક્યાં એક લાડુબાની નાની સેવક. હવે એને તો મહારાજે ના પાડી તો મહારાજ પોતે ત્યાં કહી શક્યા હોત કે તું નીકળી જા દરબારમાંથી, પણ પોતે તો ન બોલ્યા, પોતે ત્યાંથી એકદમ વિડ્રો થઈ ગયા. પણ આવી રીતે જ્યારે પ્રસંગ બન્યો ત્યારે પણ મહારાજે પ્રેમથી એમને સાચવી લીધા. તો જો આ મહારાજની ગજબની સરળતા હતી, એવી જ સરળતા આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજની પણ દેખાય છે. વર્ષો પહેલાં એક વખત સ્વામીશ્રી જ્યારે અટલાદરામાં હતા અને ત્યાં રસોઈ હતી અને હરિભક્તોની રસોઈમાં એમના વડીલોની ઈચ્છા હતી કે અમારા બધા કુટુંબીજનો આવ્યા છે, બધા બહુ સત્સંગી નથી અને સાથે સાથે ગામના લોકો પણ ઘણા બધા આવ્યા છે, તો આપ જાતે પૂરણપોળી બધાને અરે માલપુવા પીરશો તો બધા રાજી થશે. અને સ્વામી ઘણી વખત આવી રીતે પીરસવા પહેલાં નીકળતા પણ ખરા, અને પછી શારીરિક તકલીફ થઈ એટલે ખાલી દ્રષ્ટિ કરવાને પુષ્પ છાંટવા આવતા. અને હવે તો ઘણું બધું કાર્ય અને બધું વ્યાપ બહુ મોટો વધી ગયો એટલે પછી આપણને સ્ટેજ ઉપર આશીર્વાદ આપી દે છે રસોઈવાળાને. પણ આવું પહેલાં બનતું, સવારની સભા પૂરી થઈ એટલે સ્વામી કે ચાલો એમ કહીને સ્વામી અટલાદરામાં રસોડામાં અંદર ગયા અને સ્વામી બધા માલપુવાની થપ્પી પડેલી અને માલપુવા એમાંથી ઉપાડી અને તાસમાં મૂકવા હતા. એક થપ્પી મૂકી અને જે બીજી થપ્પી મૂકતા હતા ત્યાં દૂરથી રસોઈ બહુ ઉપાડી, ઓય કે તમે રહેવા દો ઉપાડશો નહીં. એટલે સ્વામી આમ હાથમાં થપ્પી હતી ને આમ સામું જોયું ઊંચવાની, મૂકી દો એ થપ્પી, તમે મૂકી દો કે છે. એટલે સ્વામી આમ ધીમેથી માલપુવાની થપ્પી મૂકી દીધી અને ત્યાં તો પેલો રસોઈ ચાલતો ચાલતો નજીક આવ્યો કે કોને પૂછીને તમે માલપુવા ઉપાડો છો. સ્વામી કે હરિભક્તોની રસોઈ છે એટલે બધાને પીરસવું છે, એ તમે પેલા ભંડારી સંતને પૂછો ને, આ પાડે તમને માલપુવા આપું. રસોઈયો કે સ્વામી કે બરોબર છે, હું એમને વાત કરી દઈશ અને મારે બધાને પીરસવું છે ને બધા બેસી ગયા લઈ જવું, એ તમે આ પેલા કાઢ્યું છે ને તાસમાં એક થપ્પી અંદર પાછી મૂકી દો. અને ભંડારી સ્વામી મને કે સત બધા લઈ જાઓ, એની મન ના નથી, પણ એ ના કહેતા એ આઈને મને પૂછે ને મને ખકડાવે કોણ લઈ ગયું, મારે શું જવાબ આપો. સ્વામી કે તમે એને કહેજો કે પ્રમુખ સ્વામી, યોગીજી મહારાજના વખતની વાત છે, કે તમે કહેજો કે પ્રમુખ સ્વામી મારે લઈ ગયા. તો કે એ બરોબર છે તમારી વાત, પણ એ કહે તો બાકી નહીં, યોગી મહારાજ આ બરોબર છે તમે નહીં. તો સ્વામી કંઈ જ બોલ્યા નહીં, બીજી થપ્પી બાજુ પર મૂકી દઈને. આ દ્રશ્ય લગભગ મથુરભાઈએ જતા એમને રસોડાની બારીમાંથી જોયું અને દૂરથી બૂમ પાડી. આ તો પાછા પટેલ એટલે પહેલાં તો બે શબ્દ જુદા બોલ્યા અને પછી રસોયાને બૂમ પાડી કે આ બે કોડીના રસોયા તું કોને ના પાડસ, આ સંસ્થાના પ્રમુખ છે, આખી સંસ્થાના ધણી છે, શાસ્ત્રીજી મહારાજની જગ્યા છે, તું એના હાથમાંથી માલ કુવા પાછા મુકાવાસ, બહાર નીકળ કે. એટલે પાછા એકદમ ફોર્મમાં કે બહાર નીકળ કે, અને અત્યારે તું મંદિર છોડી દે કે જતો રહે પાછો. પછી ધ્રુજી ગયો અને સાહેબ ધ્રુજતા જો આ શબ્દ બોલાતો છે ને સ્વામી એકદમ પાછાવાળા એમને રોક્યા. સ્વામી કે તમે એને નાખી જાશો, એ બિચારો નાનો માણસ છે, પગારદાર માણસ છે, એને ભંડારી સંતે કહી રાખ્યો કે ભાઈ આજે રસોઈ છે અને કોઈ ગમે તે લેવા આવે ને બીજા પાછા રસોઈ વગર ના હોય એને પીરસાઈ જાય તો રસોઈવાળા માલપુવામાં રહી જાય, બધા માટે માલપુવા હોય નહીં. એટલે કે ભંડારીને ચિંતા હોય કે બીજા કોઈક લઈ જશે ને પીરસી જશે તો જતું રહેશે, એટલે એણે કહી રાખ્યું કે ભાઈ હું મારી જાતે કોકને આપી દઈશ જે પીરસનારા હશે, અથવા તો કોઈ લેવા આવે તો સાહેબ મારું નામ દેજે ને મને પૂછીને ક્યારે એવું કહેજે. એટલે એ તો બિચારાની ફરજ અદા કરે છે, એમાં એની ઉપર સુખી જવાનું. અને ભંડારી એને કહી રાખ્યું કંઈ ખોટું નથી, આ એક વ્યવસ્થાન દ્રષ્ટિ છે. આપણે જરા બે મિનિટ રાહ જોઈએ, કોઈક બોલાવા જાઓ ને આપણે ભંડારીને પૂછી લઈએ પછી વાત કરીએ. કેટલી ગજબની સરળતા કહેવાય અને પરિસ્થિતિ સમજી શકવાની કેટલી બધી એક આવડત કહેવાય અને સાથે એક પોઝિટિવ એટીટ્યુડ પણ કેટલો બધો કહેવાય. પણ જેવું મહારાજે તે વખતે એ આટલું બધું સરળતા એમને દાખવેલી, એવી જ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આવા પ્રસંગો બન્યા હોય છે ત્યારે એમને સરળતા દાખવી છે. જોકે સ્વામીશ્રીની સરળતા એક ગજબનો મોટો વિષય છે, બહુ જ વિશાળ ક્ષેત્ર છે, કે એમની જે સરળતા છે તો ગજબની છે. નહીં તો આટલી મોટી વ્યક્તિ, આવી એક ઇન્ટરનેશનલ પર્સનાલિટી અને હજારો લોકો નાના મોટા ભાઈ ભાઈ એમની સામે એમ હાથ જોડીને ઊભા રહેતા હોય, એમની આજ્ઞા પાળવા માટે તત્પર હોય, એ વખતે આટલા નમ્ર, આટલા વિવેકી અને આટલા સરળ રહેવું એ બહુ જ અઘરું છે. પણ સ્વામીશ્રીના જીવનમાં આપણને દેખાય છે, ઘણી વખત એવા પ્રસંગ બને તો આપણને એમ થાય કે આપણી સાથે કેવા હળી મળી જાય છે, એ પણ એમની સરળતા જ છે ને, નહીં તો ક્યાં એ અને ક્યાં આપણે. નિષ્કુળાનંદ સ્વામીજીએ લખ્યું છે કે અહીંયા કીડી કરી મેળાપ ભેડો થવા ભારે ભેદ છે રે, કે અહીંયા પૂર્ણ પુરુષોત્તમ આપ ક્યાં જીવ જેને બહુ કેદ છે રે, કે ક્યાં ભગવાન અને સંત અને ક્યાં આપણે. પણ છતાં આપણી સાથે એકદમ પ્રેમથી બોલે, ચાલે, હળે, મળે, વાતચીત કરે, એ એમની ગજબની સરળતા છે. એક વખત તો સારંગપુરમાં એવો પ્રસંગ બનેલો કે સ્વામી આમ વ્યક્તિગત દર્શન માટે બેઠેલા, હરિભક્તો બધા આવતા, તેમાં એક હરિભક્તે આવીને સ્વામીને બે પાનાનો પત્ર હાથમાં આપ્યો. કારણ કે એમનું દુઃખ જરા એવું હતું
કે અને પોતે એવા નેચર હશે કે આમ ઇમોશનલ થઈ જાય, ઘણા બધા હરિભક્તો હશે આમ વાત ના કરી શકે, એકદમ રડવા માંડે. એટલે એમ થયું કે હું વાત કદાચ પૂરી નહીં કરી શકું, એટલે લખીને લાવેલા. અને સ્વામિનાથમાં એ પત્ર આપ્યો. પાછળ 5-10 હરિભક્તો તો રૂમમાં આવી જ ગયા, બાણું જે ખુલ્લું હતું, પાછળ લાઈન હતી. અને સ્વામી શ્રી એમ પલાઠીવાળી નીચે બેઠેલા, કાગળ હાથમાં આપ્યો એટલે સ્વામીને તો વાંચવાનું થયું, ચશ્મા તો હતા ને. એટલે સ્વામી એમ પૂછ્યું કે ચશ્મા, કદાચ કોઈ સંત અંદર જઈ અને પેલા થેલામાંથી ચશ્મા લઈ આવે અને સ્વામીને આપે. સ્વામી ચશ્મા લગાવીને વાંચવા માંડ્યા. વિવેક સાગર સ્વામી બાજુમાં બેઠા હતા. સ્વામી એમ, અને સ્વામી તો પત્રો તો બહુ જ ફાસ્ટ વાંચી શકે છે, આમ સડસડાટ નીચે જાય છે, આમ કાગળ હાથમાં હી કેન રીડ ધ લાઇન્સ એન્ડ બિટવીન ધ લાઇન્સ બોથ, બંને વાંચી શકે છે, પણ સડસડાટ વાંચી જાય. એકાઉન્ટ શીટ એવી રીતે જુએ છે, બેલેન્સ શીટ જોતો હોય ત્યારે એ સડસડાટ ઉતરી જાય નીચે, કારણ કે કન્સ્ટ્રક્શન, લીગલ અને ફાઇનાન્સ ત્રણ તો એમની માલિકીના ડિપાર્ટમેન્ટ છે. એ આખો એક વિષય આપણે લેશું, એક બે વખત સ્પર્શ કરશું, પણ એ બહુ મોટો વિષય છે. આ ત્રણ વિષય એમના કેવા માલિકીના છે એમ. પણ સ્વામી આમ પત્ર ફટાફટ આમ વાંચતા હતા, ત્યાં પાછળ એક બીજા હરિભક્ત બેઠા ઊભા, એને પણ કદાચ એવો નેચર હશે એટલે એ પણ બધું લખીને લાવે, એમને પણ 1.5 પાનાનો પત્ર હતો. વિવેક સાગર સાહેબ બાજુમાં બેઠા હતા, એમને આમ થોડી વાર આમ જોતા હતા, પછી એકદમ નજર ગઈ પેલા, એ તું લઈને આવ્યો છું પત્ર, લાવ મારી પાસે. એટલે પછી એ પત્ર, પણ હવે એને હાથમાં પત્ર તો લીધો, પણ એમને ચશ્મા તો જોઈએ ને વાંચવા માટે, ક્યાંથી કાઢવા. સ્વામી તો કોકને કીધું ચશ્મા લઈ, આમના તો અંદરની રૂમમાં ક્યાંક પડે, કોઈક સાધક પાર્ષદને મળે કે ના મળે. એટલે આમ પત્ર તો હાથમાં લીધો, પણ એ પછી ડિઝેબલ્ડ હતા, એટલે કે ચશ્મા વગર તો કઈ રીતે શું કરી શકે. એટલે પછી આમ થોડી વાર પત્ર હાથમાં રાખ્યો, પછી સ્વામીએ તો આ બાજુ વાત શરૂ કરી દીધી પેલા હરિભક્ત સાથે પત્ર વાંચીને. એટલે સમાધાન આપતા હતા સ્વામી કે આવી રીતે તું કરજે, આવું ધ્યાન રાખજે, હવે તું આમ કર, હવે તું આમ પૂછી લે, એ બધું સ્વામીને માર્ગદર્શન આપતા હતા. એ દરમિયાન એક સાળ સાથે દ્રષ્ટિ એમની ઉપર પડી તો સ્વામી તો હાથમાં કાગળ હતો, ચશ્મા પહેરેલા હતા અને પેલા વાત કરતા હતા, એટલે એમને ખ્યાલ આવી ગયો કે હવે કંઈ સ્વામી ચશ્માની જરૂર છે નહીં. એટલે ફટ આમ સીધા આમ જોઈને આમ કાઢીને પહેરીને વાંચવા માંડ્યા આમ. એટલે સ્વામી બે મિનિટ આમ થઈ ગયા, પાછા અમે ઓકે, આમ કે એક મિનિટ આપો તો ચશ્મા, એક મિનિટ પ્લીઝ ચશ્મા, એ બધું કાંઈ નહીં, બંને પાકા ફ્રેન્ડ્સ છે ને પાછા, કારણ કે 30-32 વર્ષથી બે ભેગા ફરે છે, બેના પાસપોર્ટ આવડાવડા ઝાડા 2-5 વખત થઈ ગયા છે, અને ઓફિશિયલ જોડ છે આપણી સંસ્થામાં, ઓફિશિયલ સ્વામીની ઓફિશિયલ જોડ વિવેક સાગર સ્વામી કહેવાય ને, 32 વર્ષથી બે ભેગા ફરે છે આમ કડે ધડે બે, પણ આમ એકદમ કે આમ સરળ સાહજિક. સ્વામી આમ જોયું, આમ ખેંચાણ ચશ્મા સીધા, તમારે મોઢો પર સીધા કોઈક ચશ્મા ખેંચી લે, આમ જોઈએ કરો વિવેક સાગર સાહેબ, કંઈ નહીં ચાલો વાત શરૂ કરી દીધી. વિવેક સાગર સાહેબ વાંચી લીધું, એટલા માટે કે સ્વામીને પછી આખું વાંચવું ના પડે, શોર્ટમાં સ્વામી કહી શકાય, આખું વાંચી લીધું. અને સ્વામીનો જો વાત પહેલાં વ્યક્તિ સાથે ચાલુ હતી, પછી એમને ચશ્મા તો કાઢ્યા, એક હાથમાં કાગળ ને એક હાથમાં ચશ્મા, પણ પછી એમને બે હાથ એંગેજ થઈ ગયા તો પાછું એમને પોસાય નહીં, કારણ કે બહુ એક્ટિવ છે, એટલે હાઈપર એક્ટિવ છે, એટલે એમની મૂવમેન્ટ બધી ઘણી વખત બોયસ ને ટીનેજર જેવી મૂવમેન્ટ છે બધી, એ તમારી સાથે વાત કરતા હડતા મળતા તો એવું લાગે. એટલે પછી બે હાથ એમને એંગેજ થઈ ગયા, તેમ થયું કે ચશ્મા ક્યાં મૂકા, કાગળ તો મૂકી દીધો બાજુમાં, પછી કે ચશ્મા ક્યાં મૂકું, તો એમ જોયું કે સ્વામી સ્વામીના ખભા ઉપર આમ બે વાર ચશ્મા માર્યા આમ, એટલે મેં સ્ટાઇલ છે પ્રમાણે અહીંયા, એટલે પછી એટલે આમ સ્વામી જોયું આમ ખભા ઉપર બે વાર ચશ્મા થયો, સ્વામી લઈને પાછા મૂકીને મૂકતા સ્વામીના હાથમાં, પછી સ્વામી આનું શું કરું, કે સ્વામીને થઈ ગયું કે આનું શું કરું, ખોળા મૂકીને પાછા એની જોડે વાત કરવા માટે, એની જોડે બાપા વાત કરવા, બાજુવાળા જોડે એક સાથે વાત કરતા હતા. પણ એટલી સાહજિકતાથી આટલું કોઈ શિષ્ય પોતાના ગુરુ સાથે વર્તન કરી શકીએ એ ગુરુની સરળતા કહેવાય. અત્યંત સરળ સ્વામી છે. એક વાર તો પેલા ચલેશ્વર મહાદેવમાં ઉપર ચડતા હતા આબુમાં, તો 4-5 દાદરા ચડી ગયા, પાછલી બીજી ગાડીમાં આમ ટર્ન વાળીને વિવેક સાગર સાહેબ, બાપાની ગાડી કેમ ઊભી રહી, કે સ્વામી ક્યાં ગયા, અંદર છે નહીં કે. અને નીચે ઉતરીને જોયું તો સ્વામી તો ઈચ્છા હતી, પેલી મોટી 60 મણની મૂર્તિ છે ચલેશ્વર મહાદેવની ઉપર આબુમાં, તો કે ત્યાં સ્વામી કે આપણે ઘણા વખતથી વાત સાંભળી છે, જરા દર્શન કરી આવીએ. તો સ્વામી ચડતા હતા ઉપર, વિવેક સાગર સ્વામી નીચે ઉતરીને કે લે સ્વામી શું કામ ઉપર ચડે છે, કે ત્યાં જવાની શું જરૂર છે કે. એટલે સ્વામી તો ફટાફટ થોડું આમ ચડતા હતા, સેવક સંતો ટેકો હતો, એ સ્વામી કે. એટલે સ્વામી આમ નીચું જોયું પાછળ, શું ક્યાં જવું છે કે. સ્વામી કે ઉપર જ દર્શન કરીએ, નીચાઓ નીચાઓ કે, કારણ કે આમ તેવડ છે, પગ દુખવા મળશે કે, દર્શન થઈ ગયા, અવતારો પાછા કે. આમ એકદમ એના સ્ટાઇલથી ફટાફટ બોલી ગયા. તો સ્વામી આમ જોઈ રહ્યા આમ, પછી આમ ઉપર જોઈ અને આમ સ્વામી પેલા મહાદેવની સાથે, સ્વામી કે જય મહાદેવ, અમારે તો તમારા દર્શન કરવા હતા પણ અમારે વિવેક સાગરની ઈચ્છા નથી, જય સ્વામિનારાયણ, ઉતરી ગયા નીચે. અમારે તમારા દર્શન કરવા હતા પણ હવે અમારે વિવેક સાગરની ઈચ્છા નથી, એટલે જય સ્વામિનારાયણ, ફરી કોક વખત ઈચ્છા હશે ભગવાનની સાથે મળશું, કે છે ઉતરી ગયા નીચે. એટલે ગજબની સરળતા કહેવાય સ્વામીને. તો બીજા કોઈ ધર્મગુરુ હોય એની સામે તો બોલી ના શકે, ભૂલથી કોઈ હિંમત કરે પાછળ ફરીને એક જ વાર આમ જોવે ને. જો કોઈ હમણાં અવાજ કર્યો શું,
અને ઘરે ઘરે એવું થઈ જાય. અમરેલી સ્વામી પ્રતિષ્ઠા કરવા માટે જતા હતા અને બરોબર 10:15 ના સમય તને ઉતારામથી બહાર નીકળ્યા ને, એક સંતે સ્વામીને કહ્યું, સ્વામી બાથરૂમ જઈ આવું છે લઘુ? સ્વામી કે ના ના અત્યારે ઈચ્છા નથી, કે જો અત્યારે તમે નીકળશો પ્રતિષ્ઠા કરશો સભા પૂરી થશે ને પેલા હરિભક્તને કે જમવા જવાનું છે, 2 કલાક થશે તો જઈ આવો જઈ આવો. સ્વામી કેમ? આ કોકે આપણને કહેવાનું હોય? હા કે આપણે કોક કેમ જવાનું હોય? કે જઈ આવો જઈ આવો, પછી બાથરૂમની અનુકૂળતા નહીં આવે, સ્ટેજ ઉપર બેઠા હશો ને સભામાં બેઠા હશો પછી જમવા જવાનું વચ્ચે કંઈ મેળ નહીં આવે કે. સ્વામી કેમ 2 કલાક થઈ જતો? કે ગણો ને 2 કલાક નહીં થાય કે હજી 10:11 વાગે ને હજી 10 મિનિટ પહોંચતા થશે ને પછી આ પ્રતિષ્ઠાના ટાઈમને અડધો 1 કલાક આમ 1.25 કલાક આમ ને બધું ગણાવીને 1 વાગે સુધી અડાડી દીધું. સ્વામી કે સારું નહીં, 2-2.5 કલાક તો થઈ જશે. સારું તાર આપણે જઈ આવીએ, એમ કરીને અંદર જઈને બાથરૂમ જઈને પાછા આવ્યા. આવું તો કંઈ કરતું હશે કે જઈ આવું જઈ આવો, પછી 2-2 કલાક સુધી મેળ નહીં આવે કે. પણ આ ગજબની સરળતા સ્વામી શ્રીની છે. આવા તો અનેક પ્રસંગો છે પણ મહારાજ એકદમ સરળ હતા, બધા સાથે હળતા મળતા આનંદ કરતા, એમ પ્રમુખ સ્વામી મહારાજની પણ ગજબની સરળતા આપણને સ્પર્શી જાય છે. તો જેવા મહારાજ હતા એવા આજે આપણને સ્વામીશ્રી આ એક ગુણમાં આપણને દેખાય છે, એ સ્વામીશ્રીના જીવનની એક બહુ જ મોટી ગાથા છે. મહારાજ પોતે અજાત શત્રુ હતા, કોઈના પ્રત્યે મહારાજને રાગ દ્વેષ કદાપી હતો નહીં. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અજાત શત્રુ છે, કોઈના પ્રત્યે કોઈ રાગદ્વેષ અંતરમાં ક્યારેય સ્વામીશ્રીને ઉદ્ભવ્યો જ નથી, એમની ગજબની આધ્યાત્મિક સ્થિતિ પણ છે. પણ મહારાજના જીવનમાં હંમેશા આવું વર્તતું એવું પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાય છે. એક વખત શ્રીજી મહારાજ જેતલપુરમાં બિરાજમાન હતા અને સભા ચાલુ હતી, કાઠી દરબારો બધા સાથે હતા, સંતો હરિભક્તો બધા સભામાં બેઠેલા અને એક બાવો એટલે કે પરોક્ષમાં કોઈ સંન્યાસી હશે એવો બાવો ત્યાંથી સભા પાછળથી પસાર થયો. બરોબર આમ વડમાંથી બહાર નીકળ્યો, વડના ઝાડમાંથી, અને એની નજર સભા ઉપર પડી અને સભામાં આગળ સિંહાસન ઉપર સ્વામિનારાયણ ભગવાન બેઠા તેની ઉપર પડી અને આમ જોઈ જ રહ્યો આંખ ફોડી કરીને કે સ્વામિનારાયણ લગતે હૈ યે તો, હે તો સ્વામિનારાયણ કહે છે એમ બરોબર. એટલે ત્યાં ઊભો રહી ગયો અને આમ આખું શરીર એનું કંપવા માંડ્યું, આંખો એકદમ લાલ થઈ ગઈ અને ગુસ્સો આમ આસમાને પહોંચી ગયો કે આ સ્વામિનારાયણને આજે તો હું કાપી નાખું. ઘણા વખતથી સ્વામિનારાયણને શોધતો હતો, તે આજે સ્વામિનારાયણ મળ્યા અને આમ ચીપ્યો બીપ્યો તૈયાર કર્યો. અને મહારાજ તો કથામાં એકદમ શાંત બેઠેલા. મહારાજ જાણી ગયા કે આને અંતરમાં આટલો ક્રોધ ભભૂક્યો છે અને અંતરમાં વહેરની અગ્નિ ફાટી છે. એટલે મહારાજ તોય છતાં મહારાજ એકદમ શાંત મને કથા કરતા હતા. બધા સભાજનોનું મુખ તો આ તરફ હોય એટલે પાછળ શું થાય છે બધાને કેટલી ખ્યાલ ના આવે. પણ પેલો બાવ એકલો, તેની સાથે એની જમાત તો હતી નહીં, પણ એને જોયું કે આજુબાજુ બધા કાઠી દરબારો બીજા બેઠા છે જે ગ્રહસ્થો, એના બધાના કેડ ઉપર તલવાર છે, બરછી છે, ઘણું બધું છે. એ બાવાને ખબર હતી કે સ્વામિનારાયણ તો પોતે કંઈ શસ્ત્ર રાખતા નથી, પણ એ સાથે ફરનારા બધા એ જ્ઞાતિઓ, દરબારી જ્ઞાતિ અને કાઠી જ્ઞાતિઓ બધી લડાયક કોમો છે, સહેજે પોતાની સાથે શસ્ત્રો રાખતા હોય એવી રીતે હોય છે. પણ એને આગ એટલે ભભૂકી કે આ સ્વામિનારાયણ ભગવાને સંતો બનાવ્યા, ધન સ્ત્રીના ત્યાગી સંતો, પંચવર્તમાને યુક્ત ભગવાનની ભક્તિ કરનારા સંતો, એટલે સમાજમાં લોકોને સાચા સંત કેવા હોવા જોઈએ એનો એક પરિચય થયો. અને એટલા માટે આ બાવાઓનું બધું જે ચાલતું કે લોકો એને અફીણ આપે અને લોકો બધી રીતે એને પોષે એ બધું બંધ થઈ ગયેલું. એટલે જરા એને ખૂબ સ્વામિનારાયણ પ્રત્યે દ્વેષ બંધી ગયેલો અને ઘણા વખતથી કે જો સ્વામિનારાયણ મળે ને તો એને કાપી નાખું કે એને કટકા કરી નાખું. અને ઘણા બધા આપણા પરમહંસો અને મહારાજના દીક્ષિત સંતોને તો બાવાઓએ મારી નાખેલા, કટકા કરી નાખેલા એવા પ્રસંગો પણ બનેલા છે. ત્યારે મહારાજ તો શાંત મને કથા કરતા, પહેલાં 2-3 વખત ચીપિયા પછાડ્યા એટલે સુરા ખાતરની નજરે તરફ ગઈ અને સુરા ખાતર તો તરત જાણી ગયા કે આ દ્વેષી કોક બાવો છે ને મહારાજને મારવા માટે આવ્યો છે. એટલે સહેજે સુરા ખાતર આમ ઊભા થયા સભામાંથી, આમ એકદમ નોર્મલી અને કેજ્યુઅલી, પોતે બહુ જ બુદ્ધિશાળી હતા. એટલે મહારાજની દ્રષ્ટિએ તરફ ગઈને મહારાજે સમજી ગયા કે સુરા ખાતર કેમ ઊભા થયા. એટલે મહારાજ કે સુરા બેસો ને આપણે કથા ચાલે છે. એ કે મહારાજ જરા લઘુ પાણી કરતા હોઉં વડલામાં જઈને. મહારાજ કે ના આપણે બધું આ સભા હમણાં પતે છે, બેસો કે પછી જઈએ. મહારાજ જાણતા કે ઊભા થઈને પેલા બાવાને બધું પૂરું કરી નાખશે, આ અને આના કાઠી દરબારને છૂટ આપો તો લોલંગર બાવાની સાથે છૂટ આપી પટ્ટાદાવ રમેલા તો આ લોકોને તો કોણ પહોંચે. અને આ લોકો તો રાત જોતો હોય, 2-4 દિવસ થાય એટલે એના હાથમાં ચોડ આવતી હોય કે હારી હજી તલવાર ફેરવી નથી અથવા હજી ફેરવી નાખીએ. એટલે મહારાજે સુરા ખાચાને બેસાડ એકદમ બેસો. અને પછી તો મહારાજે પેલો બાવાએ આમ જોયું કે એમ સ્વામી આમ ઉકળે કે સ્વામિનારાયણ મળ્યા પણ એકલા મળ્યા હોત તો મજા આવત, અથવા તો મારી સાથે અત્યારે આમ જમાત આખી હોત ને તો હુમલો કરત સભા ઉપર. અને મહારાજે ત્યાં કથા પૂરી કરી અને સમજ સભા ઊભી થવા મળી મહારાજના દર્શન માટે. અને બધા એમ થયું કે બધા ઊભા થયા એટલે હમણાં બધા મને જોશે તો મારશે. 2-3 વખત આમ ચીપિયા પછાડીને જતો રહ્યો કે સ્વામિનારાયણ મિલે તો સહી લેકિન અકેલે નહીં મિલે, અકેલે મિલે હોતે માર ડાલતા. એમ બોલતો બોલતો આમ લાલચોળ થઈ ગયેલો અને જતો રહ્યો.
એક તો બધા હરિભક્તોને ખબર પડી ગઈ કે આ બાવો મહારાજને મારવા માટે આવેલો. અને કોઈએ પૂછ્યું કે મહારાજ જો આજે સભા અત્યારે ના હોત ને આ બધા કાઠી દરબારો ના હોત તો પેલો બાવો તમને મારી નાખત. આમ મહારાજ હા તો બોલ્યા નહીં પણ ખાલી આમ હસ્યા. એટલે બધા એમ થયું કે વાત તો સાચી જ, આજે મહારાજને મારવા માટે જ આવેલો. અને પછી મહારાજ હસતા હસતા કે, એટલે સુરાખાચર બોલ્યા કે મહારાજ પણ કેવી લાલચોળ આંખો હતી, કેટલું અફીણ પી ગયું હશે કે લાલચોળ આંખો હતી, તમારી સામે આમ કેવું જોતો હતો, આમ ટગર મગર આંખનું પલકારું માર્યા વગર જોતો હતો. એટલે મહારાજ એકદમ સ્મિત સાથે કે એ આંખના પલકારો માર્યા વગર અમારી મૂર્તિને એણે દર્શન કર્યા છે અને સ્વામિનારાયણને પહેલી વખત જોયા અને આવા ભાવથી, ભલે ગમે તે ભાવથી જોયા, પણ એક નજરે અમારી સામે જોઈ રહેલો તે અમારી મૂર્તિના અંતરમાં ચોંટી ગઈ છે, એનો દેહ પડશે પછી ઇન્દ્ર થશે. કારણ કે અમારી મૂર્તિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિના અંતરમાં ચોંટી ગઈ, તે રાત દિવસ અમને વિસરી નહીં શકે. ગમે તે વખતે સૂતા બેઠતા અને યાદ આવશે કે સ્વામિનારાયણને અમે આવી રીતે બેઠેલા જોયેલા. એ મૂર્તિના એ મૂર્તિની સ્મૃતિ રહેશે, એના પ્રતાપે એ મરીને મોટો દેવતા થશે, ઇન્દ્ર થશે. અને પછી બીજા દેહ કરીને એ, એટલે બીજા જન્મે કરીને મનુષ્ય દેહમાં અમારા પરમ એકાંતિક સંતનો યોગ થશે, એમાં એના સ્વભાવ ટળશે અને અમારા ધામને પામશે. કેટલી બધી અજાત શત્રુતા શ્રીજી મહારાજની કહેવાય કે જે એમને મારવા માટે આવેલો એને ત્યાં મૂર્તિ એની ચોંટી ગઈ, એ પણ દેવતા થઈ જશે. તો જો આવી રીતે એક અજાત શત્રુતા શ્રીજી મહારાજની હતી, કોઈના પ્રત્યે કોઈ ખોટું કરવા આવ્યો હોય તો એના પ્રત્યે કોઈ રાગદ્વેષ ક્યારેય નતા રાખતા, કારણ કે પોતે તો સ્વયં ભગવાન હતા, એ તો આ બધાથી પર હોય. એમ પ્રભુ સ્વામી મહારાજ સ્વયં અક્ષર બ્રહ્મ ગુણાતીત સંત છે, એમનું અંતર પણ મહારાજ જેવું છે, લેશ માત્ર કોઈના પ્રત્યે એમને રાગદ્વેષ નથી. સ્વામીશ્રી એક વખત મુંબઈમાં હતા અને તે વખતે અમદાવાદથી ટ્રેનમાં બેસી અને બધા આ વિદ્વાન સંતો રસિક વિહારી સ્વામી, કદાચ પ્રભુચરણ સ્વામી સાથે હશે, ભક્તિસાગર સ્વામીને બધા 1991 સાલમાં લગભગ ત્યાં મુંબઈ પરીક્ષા આપવા માટે ગયા હશે, ત્યારે રસિક વિહારી આ રિપોર્ટમાં આખો પ્રસંગ પ્રિયદર્શન સ્વામી લખ્યો છે. ત્યાં સવારે પહોંચ્યા, નહીં ધોઈને તૈયાર થયા, ત્યાં સુધીમાં સ્વામીશ્રી આ બાજુ અલ્પાહાર માટે આવી ગયેલા. સંતો આવીને બેઠા અને સ્વામીએ બધાને ખબર અંતર પૂછ્યા, કઈ પરીક્ષા આપવાની છે, કેવી તૈયારી થઈ છે, બધા આશીર્વાદ આપ્યા અને બધી માહિતી મેળવી. અને પછી રસિક વિહારી સ્વામીએ સ્વામીને એક પ્રસંગ કહ્યો કે સ્વામી હમણાં અમે ગઈકાલે રાત્રે અમદાવાદ હતા, સાંજે તો અમદાવાદના સંતોએ અમને એક પ્રસંગ કહ્યો કે હમણાં થોડા જ દિવસો પહેલાં એક ગુજરાતના ક્રાંતિકારી કહેવાતા સંત, એ સંતનું નામ આપણે અત્યારે આપતા નથી કારણ કે હયાત છે, પરોક્ષના સંત છે અને ખેડા જિલ્લામાં એનો આશ્રમ છે, એટલે કે એક આમ ક્રાંતિકારી વિચારધારાવાળા કહેવાય છે, એમની એક જાહેર સભા હતી અને એ જાહેર સભામાં એ પોતે આપણા સંપ્રદાય અને આપણી સંસ્થા અને આપણા વિશે ખૂબ બોલ્યા, એટલે ખરાબ બોલ્યા કે અત્યાર સુધી તો એ પોતે મભમમાં બોલતા હતા કે ઉત્સવ સમય આ છે, આમ ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ મની, એટલે કે આમ પૈસાનો ખોટો ખર્ચ છે અને પછી આ મંદિરો બાંધે છે એ બધું ખોટું છે, એટલે આ બધી વાતો પોતે કરતા, આ બધા યુવાનો ભણેલા ગણેલા હોશિયાર છોકરાઓને દીક્ષા આપે છે, બધી વાત ખોટી છે અને અવૈદિક છે અને ધર્મના માર્ગે તો બધાને પોતાની રીતે ભગવાન ભજવાની છૂટ હોવી જોઈએ, બધું ઘણું બધું લખતા અને બોલતા. પણ હવે તો એ નામ દઈને બોલે છે, તે હમણાં થોડા દિવસ પહેલાં અમદાવાદમાં જાહેર સભામાં એવું બોલ્યા કે પૃથ્વીના પટ ઉપર આધ્યાત્મિક ઇતિહાસ આપણે જોઈએ તો આપણને એક વાત ચોક્કસ આંખે ઉડીને વળગે છે કે જે તે સમયે કોઈ પ્રતાપી પુરુષ પ્રગટ થયા હોય અને એનો સંપ્રદાય ચાલી ગયો હોય, પણ ધીમે ધીમે કાળાંતરે ભલભલા આધ્યાત્મિક સંપ્રદાયો અને એવા વિભૂતિ પુરુષો હોય એ બધાનો પણ સૂર્યાસ્ત થઈ ગયો છે. એમ અત્યારે બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો પણ સૂર્ય મધ્યકાળે ઉપર તપે છે, પણ એક દિવસ બોચાસન સંસ્થાનો પણ સૂર્યાસ્ત થઈ જશે અને પ્રમુખ સ્વામીનું નામ પણ આ પૃથ્વી ઉપરથી ભૂસાઈ જશે. આ જાહેરમાં બોલ્યાને ઘણા બધા તાલીઓ પણ પાડી, આ તો એક વાક્ય બોલ્યા પણ બીજું બધું ઘણું બધું બોલ્યા. આ વાત સ્વામીને કરી, સ્વામી આમ શાંતિથી જ અલ્પાર લેતા હતા, એમાં જરાય ખલેલ ના પહોંચી, પ્રેમથી એટલી ધીરજથી શ્રદ્ધાથી આમ સ્વામી આમ જમતા હતા, ઊંચું પણ ના જોયું. ફરી વખત સંતોએ વાત માંડી કે સ્વામી આવું બોલે, સિદ્ધેશ્વર સ્વામી બાજુમાં બેઠા હતા, એમણે વાત કરી કે હમણાં ગયા મહિને મુંબઈમાં પણ એક જાહેર સભામાં આવું બોલ્યા, એમ કહીને સ્વામીને વાત કરી, તોય સ્વામીએ જાણે સાંભળ્યું જ નથી, શાંતિથી જમતા રહ્યા. અને પછી જ્ઞાનપ્રિય સ્વામી અને રામચરણ સ્વામી બધા સંતો હતા, એમણે વાત કરી કે સ્વામી આવું ઘણું બધું બોલે છે અને લખે છે. સ્વામી કે એ પોતાની રીતે બોલતા હોય ને કરતા હોય, આપણે કોઈ દિવસ જવાબ આપવાનો નહીં, આપણે વિચારવાનું જ નહીં, બોલનારા બોલે આપણે આપણું કાર્ય કરતા જવું. સ્વામી કે શાસ્ત્રીજી મહારાજે કોઈ દિવસ આ વાત ગણકારી જ નથી, બોલનારા બોલતા રહ્યા અને આપણે આપણું કામ થતું ગયું, એ બધી સ્વામીએ વાત કરી. અને તે વખતે કોઈ સંતે પૂછ્યું કે સ્વામી આવું આ બોલ્યા અને ઇતિહાસ આવો લાગે છે,
આપની દ્રષ્ટિએ આપને શું લાગે છે? પછી સ્વામી બોલ્યા, પેલાને જવાબ આપવા માટે નહીં પણ આપણી સમજણ માટે, સ્વામી કે જુઓ, સંપ્રદાય તો પુરુષના આધારે ટકે છે અને આપણી ઉપર તો મહારાજની કૃપા છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સ્વયં આ સિદ્ધાંત આપ્યો છે અને સ્વયં આ સંપ્રદાય સ્થાપ્યો છે, અને જોગી મહારાજ જેવા પુરુષ આપણે તો આ પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી જોગી મહારાજ જેવા પુરુષ આપણા સંપ્રદાયમાં આવતા રહેશે, એને આધારે આપણો સંપ્રદાય ટકશે. માટે આ સૂર્યને આ ચંદ્ર તપશે ત્યાં સુધી આપણા સંપ્રદાયને એક ઊણી આંચ નહીં આવે, કારણ કે જોગી મહારાજ જેવા પુરુષ હંમેશા આપણા સંપ્રદાયમાં પ્રગટ રહેશે. આપણી સમજણ માટે સ્વામીએ વાત કરી પણ એમને ઉત્તર આપવા માટે કોઈ દિવસ સ્વામીએ કર્યું નથી. ત્યારે જો અજાત શત્રુતા સ્વામીના અંતરમાં રહેલી છે કે કોઈને પોતાના પ્રત્યે ગમે તેવો રાગ દ્વેષ રાખે પણ કોઈ દિવસ સામો ઉત્તર નહીં આપવાનો, કોઈ દિવસ એ વર્તો કોઈ દિવસ ઉત્તર આપવાનો જ નહીં, એ સ્વામીના જીવનની વિશેષતા. ત્યારે કોઈએ પૂછ્યું કે સ્વામી, આપને મનમાં એમ નથી થતું કે આપણે આ બધાને એકવાર દેખાડી દઈએ? અથવા તો કોઈ આપને એમ નથી થતું કે એક દિવસ કહી દઉં કે જે તમારી ટીકા કરે છે એને એક આશ્રમ સરખો ચાલતો નથી? એક પૂજારી જોઈતો હતો તો પણ છાપામાં જાહેરાત આપવી પડી કે વોન્ટેડ પૂજારી, ઠાકોરજીનો થાળ જમવા 2000 રૂપિયાનો પગાર અને 2 છોકરા સાથે રહેવા મળશે. વોન્ટેડમાં પૂજારીની જાહેરાત આપવી પડે છે, તમારી પાસે આટલા યુવાનો ભણેલા ગણેલા હોશિયાર સાધુ થવા માટે આવે છે, આ બધું એ નહીં જોઈ શકતા હોય અને કેમ આવું લખે છે? સ્વામી કે આપણે એ વાતનો વિચાર ના કરવો. સ્વામી કે આપણે આવું સાંભળીએ ત્યારે મહારાજને પ્રાર્થના કરવી કે એની બુદ્ધિ સુધરે અને એને સદભાવ થાય તો એનું કલ્યાણ થાય. કેટલી બધી અજાત શત્રુતા સ્વામીના જીવનમાં આપણને દેખાય, કોઈના પ્રત્યે રાગદ્વેષ નહીં. જ્યારે મુંબઈમાં હરકિશન મહેતાએ જન્મભૂમિ પ્રવાસીના તંત્રીશ્રી એને પ્રમુખ સ્વામી મહારાજનો બહુ જ સુંદર ઇન્ટરવ્યૂ લીધેલો અને બહુ જ પ્રેક્ટિકલ ડાઉન ટુ અર્થ ક્વેશ્ચન્સ બધા પૂછેલા, અને એમાં પૂછ્યું કે કોઈ તમારી નિંદા કરે ત્યારે તમને કેવો અનુભવ થાય છે? ત્યારે સ્વામી એકદમ સ્પોન્ટેનિયસ બોલેલા, સ્વામી કે એની મને પડી જ નથી. પછી સ્વામી બોલ્યા કે અમે પ્રાર્થના કરીએ છીએ કે નિંદા કરનારની બુદ્ધિમાં ભગવાન પ્રકાશ કરે, એને સાચી વાત સમજાય. તરત હરકિશન મહેતાએ વચ્ચે સ્વામીને અટકાવ્યા કે કદાચ એ ન સુધરે અને આજીવન તમારી ટીકા કરતા રહેતો? સ્વામી કે તો ભગવાનની ઈચ્છા, અમે એ તરફ લક્ષ જ નથી આપતા, એને બાજુ લક્ષ જ નથી. તો જો સ્વામીના જીવનની આ ગજબની વિશેષતા કહેવાય કે જેવું મહારાજનું અજાત શત્રુપણું હતું એવું પ્રમુખ સ્વામી મહારાજનું પણ આપણને દેખાય છે, એના જીવનની બહુ જ મોટી વિશેષતા છે. અને સાથે એનું સંપૂર્ણ સારું કરવું એવી જ એક ભાવના અંતરમાં રહ્યા કરે. શ્રીજી મહારાજના વખતમાં કુકડ ગામના 2 ભાઈઓ હતા, હરિસિંહ અને ભગવાનસિંહ. હરિસિંહ પોતે મોટા અને રાજા હતા અને ભગવાનસિંહ એમનાથી નાના હતા 2 વર્ષે, પણ એ કુકડને આજુબાજુના 5-6 ગામના રાજા હતા. એમને સ્વામિનારાયણ પ્રત્યે એટલો બધો દ્વેષ, કારણ કે સ્વામિનારાયણના સંતો એ બધાને વ્યસન મુક્ત કરાવે અને એવી રીતે સમાજ બધો સુધારે, ત્યારે આ લોકોને એમ લાગતું કે અમારા ડાયરાઓ એક દિવસ બંધ થઈ જશે. એટલે આપણા 5-6 ગામ છે એમાં તો સ્વામિનારાયણના સાધુને આવવા જ ન દેવા, એમ એ લોકોએ નક્કી કર્યું, નતા જ આવવા દેતા. કોઈ સાધુ જો સીમમાં પેસે તો તરત ગામના લોકોને ખબર પડે, લાકડીઓ લઈને જઈને સંતોને મારીને કાઢી મૂકે. એટલે કુકડને આજુબાજુના 5-6 ગામમાં તો સંતો જઈ જ નતા શકતા. અને રોજ હરિસિંહ અને ભગવાનસિંહ સાંજે જમ્યા પછી એ લોકોનો ડાયરો જામે અને બધા દરબારો બેઠા હોય અને કસુંબા ચાલે, તે વખતે એક ચારણને બોલાવે, અને ચારણ પોતે રાજચારણ હતો, રાજકવિ હતો, અને એને આ હરિસિંહ અને ભગવાનસિંહ કહે કે સ્વામિનારાયણને ગાળો દે. એટલે પેલો આમ ચારણ બારોટ, એટલે પછી બધી સાખીઓ બનાવે અને સ્વામિનારાયણ વિશે બોલે બધું, અને એક એક કડી બોલે અને આ લોકો એક એક નકદ રૂપિયો એના ખોળામાં ઉછાળે ખાટલા ઉપર બેઠા બેઠા કે વાહ, શું સ્વામિનારાયણને ગાળ દીધી. અને પેલાને નિયમ કે રોજ 25 ગાળો બનાવીને આપે, આખા દિવસમાં રોજ પેલો 25 સાખીઓ બનાવે સ્વામિનારાયણને ગાળ દેવાની, અને કારણ કે રોજ સાંજે એને 25 રૂપિયા મળે. એ જમાનામાં તો 25 રૂપિયા કેટલા બધા મોટા કહેવાય, અને પાછું ફ્રી રાત દરમાં બેસી મોટા મોટા માણસો સાથે કસુંબા ખાવાના પીવાના, એટલે એને તો લેર થઈ ગયેલી. એટલે ચારણને મજા આવતી હતી, ના લોકો મજાને ખળખળાટ હશે. આવું ઘણા અઠવાડિયાઓ સુધી ચાલ્યું અને પેલો એટલો ક્રિએટિવ કે રોજ નવું નવું બને લાવતો હશે. પણ એક દિવસ શ્રીજી મહારાજે બંને ભાઈઓને રાત્રે સ્વપ્નમાં દર્શન દીધા અને દર્શન આપીને મહારાજે એક જ વસ્તુ કહી, મહારાજ કે અમે સ્વામિનારાયણ, અમે તમારું શું બગાડ્યું છે? અમને ભલે ભગવાન ન માનો, બીજી કોઈ અમારી વિશે કોઈ સદભાવનાની તમે ભલે વાત ન કરો, પણ અમે તમારું શું બગાડ્યું છે કે તમે અમને રોજ ગાળો આપો છો? બસ આટલું મહારાજે સ્વપ્નમાં દર્શન આપીને કહીને પછી અદ્રશ્ય થઈ ગયા. સવારે બંને ભાઈઓ ઉઠ્યા, બંનેના મોઢા ઉપર આશ્ચર્યને 2 એકબીજા સામે જોઈ રહ્યા. ત્યારે હરિસિંહ કે ભગવાન મને આવું સપનું આવ્યું. ત્યારે ભગવાનસિંહ કે મને આવું સપનું આવ્યું. અને કે સ્વામિનારાયણ આવું બોલ્યા? તો કે સ્વામિનારાયણ આવું બોલ્યા
તો કે બંનેને સાથે દર્શન આપ્યા એક જ દિવસે રાત્રે, અને પાછું બંનેને આ જ શબ્દોમાં કહ્યું, એટલે ચોક્કસ સ્વામિનારાયણમાં કંઈ દૈવત તો ખરું હો, નહીં તો આવું થાય નહીં કે છે. ચાલો તો એકવાર આપણે જોવા તો જઈએ, સ્વામિનારાયણ થાય નહીં કે છે. ચાલો તો એકવાર આપણે

સંકલ્પ પૂરો થયો કે સ્વામિનારાયણ સભા કરીને બેઠા હોય, ઊભા થઈને સ્વયં અમને લેવા માટે આવે અને સભામાં અમને નામ દઈને બોલાવીને અમારો હાથ પકડીને અમને આગળ બેસાડે તો અમે માનીએ કે ભગવાન છે. આવો તો હજી પહેલો સંકલ્પ પૂરો થયો. અને પછી પાછા મહારાજ કથા કરવા બેઠા, ત્યાં વળી ગુજરાતથી કોઈ હરિભક્ત આવ્યા હશે, એ ગુલાબનો હાર લઈને આવેલા અને મહારાજને સભામાં આગળ આવીને ગુલાબનો હાર પહેરાવ્યો. એ મહારાજે ગુલાબનો હાર કાઢી અને મહારાજે હરિસિંહને નામ દઈથી બોલાવ્યા, મહારાજ કે આવો. એટલે હરિસિંહ આગળ આવે અને મહારાજે એમને હાર પહેરાવ્યો. એટલે બીજો સંકલ્પ પૂરો થયો. અને પછી સભા પૂરી થઈ, બધાને મળ્યા, મહારાજે બંનેને મળ્યા ત્યારે મહારાજે કીધું કે તમારે તો બે દિવસ અહીંયા રોકાવાનું છે અને અમારી સાથે મિત્રતા કરવાની છે. ત્યારે એનો ત્રીજો સંકલ્પ પૂરો થયો, કે ત્રીજો સંકલ્પ એ હતો કે સ્વામિનારાયણ અમને આગ્રહ કરી અને બે દિવસ રોકાવાનું કહે અને અમને મિત્ર તરીકે જો સ્વીકારે તો સ્વામિનારાયણ ભગવાન સાચા. આ ત્રણેય સંકલ્પો મહારાજે પૂરા કર્યા અને મહારાજે પછી બે દિવસ એમને રાખ્યા, ખૂબ કથાવાર્તાનો લાભ આપ્યો. અને મુક્તાનંદ સ્વામીને પણ કહ્યું કે તમે પણ હરિસિંહ અને ભગવાનસિંહના અમારા મહિમાની વાતો કરજો. એટલે મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી બધા સંતોએ પણ ખૂબ આ બંને રાજવીઓ અને મહારાજના મહિમાની વાતો કરી. બંને બે દિવસના અંતે સત્સંગી થયા, બધા જ જાતના વ્યસન અને ફેલ ફતુર બધા મહારાજ પાસે મૂક્યા અને કુકળ ગામમાં બધો સત્સંગ શરૂ થયો. તો જો આવી રીતે કેટલા બધા અજાત શત્રુ કહેવાય કે પોતાને જે ગાળો દેતા એમના પ્રત્યે પણ મહારાજને કોઈ જેવો કુભાવ નહીં, બલકે એનું સારું થાય, એનું કલ્યાણ થાય, એની સાથે મિત્રતા શ્રીજી મહારાજે કેળવી. તો જો આ મહારાજની વિશેષતા હતી. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા, એક વખત ખૂબ બીમાર હતા. ત્યાં તે વખતે ત્યાં એક બહુ જ પાવરફુલ સેન્ટ્રલ કેબિનેટ મિનિસ્ટર કોંગ્રેસના હતા, એ સ્વામીજીને મળવા માટે આવ્યા. અને તે વખતે તે પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયામાં પ્રાઇમ મિનિસ્ટરની ડિરેક્ટ ચેરમેનશિપ નીચે 5 મેમ્બરની જે એક્ઝિક્યુટિવ કમિટી હોય એમાં પણ હતા. એટલે કોઈ પણ રેવન્યુ, એટલે ભારતમાં જે પણ નાણું છે એ કયા ક્ષેત્રમાં કેટલું વાપરવું દર વર્ષે એ આ કમિટી નક્કી કરે. બહુ જ પાવરફુલ પોઝિશનમાં હતા. અને એમને થોડું મનમાં એમ હતું કે આ પ્રમુખ સ્વામી મહારાજ આ યુવાન ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ બધાને સાધુ બનાવે છે તો સમાજમાં બહુ મોટી ખોટ પડે છે. હવે જે છે એને નોકરી નથી મળતી, ખોટ છે ની વાત છે, જે બધા છે એમને ફરે છે. પહેલાં એને નોકરી અપાવો, પેલે એનું ઘરનું કંઈક સાચવો, પછી આ બીજા જે થાય છે એવા જે 5, 15, 25, 50 છે એની પછી ચિંતા કરો. પણ એવું એમને મનમાં લોકોએ ઠસાવી દીધેલું અને જરા સત્તાનો તોર હોય જરા મનમાં અને આવી ચડ્યા. અને સ્વામીને જબરજસ્ત ખખડાવવા મળ્યા. સ્વામી બીમાર હતા અને સ્વામી એમને મળવા માટે ઊભા થયા અને એમને બોલવાનું શરૂ કર્યું. સ્વામી એમને ચેર ઓફર કરી પણ એ તો ગણકાર્યું જ નહીં. હવે એ ના બેઠેલા સ્વામી પણ ઊભા રહ્યા. વચ્ચે આમ 2 મિનિટ સ્વામી ઉભા રહ્યા, સ્વામીને તરત ભીતનો ટેકો લેવો પડ્યો. સ્વામીના ચહેરા ઉપર માંદગી દેખાય, પણ પેલા જરામ આક્રોશ લઈને આવેલા, એટલો બધો આક્રોશ સ્વામી ઉપર ઠલાવ્યો કે તમને અને ત્યાં સુધી કે તમારામાં બુદ્ધિ નથી, તમે લોકો ભણેલા અભણ સાધુઓ છો, તમને ખબર નથી કે આધ્યાત્મ માર્ગ શું હોય, કે અમને પોઈન્ટ પૂછીને કરતા અમને ખબર પડે, અમે આખા ભારતનું પ્લાનિંગ કરીએ છીએ, તમારી એક નાની સંસ્થાનું પ્લાનિંગ ના કરી શકીએ, તમને આવો વિચાર નથી આવતો કે આ ભણેલા યુવાનોને સાધુ બનાવો છો, તમને કોઈ હક જ નથી, કોણે તમને હક આપી દીધો આ બધાને સાધુ કરવાનો, દીક્ષા આપવાનો અધિકાર તમને આપ્યો કોણે, કહે છે એવું સ્વામીને કહેવા માંડ્યા. હવે એની જગ્યાએ આપણે હોઈએ તો શું કહીએ, વી શો હિમ ધ ડોર, કે જો પેલો દરવાજો છે ને એ ખોલીને જતો રહેતો. અને તો આપણને ગુસ્સો આવી જાય કે હુ આર યુ ટુ ટેલ મી, તું કોણ વળી મને કહેનાર, ચાલ ઉપર સીધું આપણે કહી દઈએ ને મારો સંપ્રદાય છે, મારી સંસ્થા છે અને હું કરું છું અને હું જેને કરતો તું તારે ના પાડ્યું તો ના પાડ, એ તારું માને તું લઈ જજે, મારું માને મારી પાસે આવશે, જાને કહી દઈએ આપણે. મને તો સ્વામી એકદમ આમ સાંભળે, વિવેક સાગર સાહેબ બાજુમાં હતા ને એમ, અને કોઈ પણ આમ આપણે તો આમ એકદમ આમ વિવેક સાગર એકદમ ફ્યુરિયસ થઈ ગયા. અને વિવેક સાગર સાહેબ 2 વખત વચ્ચે બોલવા ગયા, સ્વામી અમને રોક્યા. સ્વામી હાથ પકડ્યા, સ્વામી રહેવા દો, વાત ના કર, એને ઠલવી લેવા દો. અને પછી બહુ જ બોલ્યા અને પછી બીજી વખત રિપીટ કર્યું, થોડું મેટર ત્રીજી વખત રિપીટ કર્યું. સ્વામી આપણે લગભગ 45 મિનિટથી 1 કલાક સુધી નોન સ્ટોપ ફાયરિંગ એમણે સ્વામીને કર્યું. વિવેક સાગર સ્વામી તમે ધુઆ ફૂઆ થઈ ગયા. બાપણ વિવેક સાગર સ્વામી બે જ હતા રૂમમાં. વિવેક સાગર સ્વામી કીધું મને એમ થયું કે હમણાં પકડીને બહાર નાખી દઉં, પણ સ્વામી એકદમ કંટ્રોલમાં હોય, સ્વામી એકદમ પેશન્ટ, અને સ્વામી ના પાડતી સ્વામી કે તમે ના બોલશો વચ્ચે, તમે તમે વિવેક સાગર સ્વામી કંઈ બોલી ના શક્યા. અને પછી જતા રહ્યા. વિવેક સાગર સ્વામી આવા આવા લોકો આમ ચાલે છે, તમે કીધું આમ લે, સ્વામી કે મનમાં બધું લઈને આવ્યા હતા, ઠાલવી લીધું. આપણે આપણે આત્મા છીએ, આપણે અક્ષર છીએ, આ દેહ આપણે છે એની દેહને કહીએ, આત્માને ક્યાં કહીએ, એનો સમજણ શાંત. સ્વામી બેઠા હતા. પણ 1988 સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ 68મી ત્યાં નૈરોબી ઉજવાઈ, ત્યારે ત્યાં સભામાં સ્વામીશ્રી બેઠા હતા. બધા સદગુરુ સંતોને મહાનુભાવ હતા અને તે વખતે આ વ્યક્તિ ત્યાં નૈરોબીમાં હતી અને એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં ઘણા બધા ગુજરાતીઓ ભેગા થવાના છે અને આ વ્યક્તિ પોતે ગુજરાતી, આટલા બધા ગુજરાતી એનઆરઆઈસ બધા ત્યાં ભેગા થવાના છે,
તેની બે ત્રણ મોટા સ્પેશિયલ પ્રોજેક્ટ્સ એમના પર્સનલ ટ્રસ્ટના હતા, એની ઈચ્છાથી કે એની માટે

0: થોડું ડોનેશન્સ કલેક્ટ થાય, એટલે કે એ સભામાં જઈને અપીલ કરું. એટલે સભામાં આવ્યા અને જ્યારે તે વખતે ઇતિહાસમાં આવ્યા ત્યારે હી વોઝ નોબડી. એક પ્રશ્ન મોટો થઈ ગયો, એના લીધે એમને પ્લાનિંગ કમિશનમાંથી પણ રિઝાઇન થવું પડ્યું, એઝ કેબિનેટ મિનિસ્ટર પણ રિઝાઇન થવું પડ્યું, અને પછી એમને ઘણા બધા પ્રોબ્લેમ્સ થયા હતા. એન્ડ હી વોઝ જસ્ટ અ પ્રાઇમરી મેમ્બર ઓફ અ પોલિટિકલ પાર્ટી ઇન ઇન્ડિયા, એટલે કાંઈ જ પોઝિશન ન કહેવાય. એના જેવા તો બધા કેટલાય ફરતા હોય, પણ એમને જોયા સભામાં આવતા અને સ્વામી આસનેથી ઊભા થયા. જેમ હરિસિંહ અને ભગવાનસિંહને જોઈને મહારાજ ઊભા થઈ ગયેલા, એમ ભલે જાણતા હતા કે આના મારા પ્રત્યે ખૂબ જ રાગ દ્વેષ છે અંતરમાં, પણ મહારાજ એક ખુલ્લા દિલે એક મિત્રતાના ભાવે આમ મહારાજ ઊભા થયા. કેવળ એક કલ્યાણની ભાવના સ્વામી સભામાંથી ઊભા થયા. અને સ્વામી એમ આટલું લાંબુ સ્ટેજ હતું, સભાના મધ્યથી છેક ખૂણા સુધી સામા ચાલ્યા અને ઉપર આવ્યા. સ્વામી એમને નામ દઈને બોલાવ્યા, સામેથી સ્વામી હાથ લંબાવ્યો અને હાથ લંબાવીને સ્વામીએ શેક હેન્ડ કરીને હાથ પકડીને સ્વામી લઈ આવ્યા. વચ્ચે જે જે સદગુરુ સંતો અને મહાનુભાવો બેઠા હતા એ બધાનો વ્યક્તિગત સ્વામીએ પરસ્પર એકબીજાનો પરિચય કેળવ્યો. અને તે વખતે સ્વામી છેક આસન સુધી ગયા અને સ્વામીએ ત્યારે ઈશારો કરી દીધો, એટલે વ્યવસ્થાપકે એક સોફા મૂકી દીધો. સ્વામી એમને પ્રેમથી ત્યાં બેસાડ્યા, ત્યારે એમને આંખમાં ઝળઝળી આવી ગયા કે આ વ્યક્તિ, આ પુરુષને તે દિવસે હું ગમે તેમ ભૂલી ગયેલો. મને અપેક્ષા નહોતી, મનમાં એમ થઈ ગયું કે મને અપેક્ષા નહોતી કે આ વ્યક્તિ મને આવી રીતે સત્કાર આપશે, આટલા પ્રેમથી મને બોલાવશે, પણ એમને બોલાવ્યો. એમને આંખમાં આમ ઝળઝળી આવી ગયા. વિવેકસાગર સ્વામી કહે છે કે એમની આંખનો મુખારવી એને મુખારવીને ચહેરો એ ઝળઝળી આપણે જોયો તો આપણને ખબર પડી જાય કે એને પ્રાસિત થયું. કે પહેલાં તો આમ જોવું નહોતું ગમતું એની હામે, હા ક્યાંય ગયો સભામાં કે, પણ જે સ્વામી એટલો પ્રેમથી એમને સ્વીકારીને આવકારીને બેસાડ્યા અને સ્વામીએ પોતે કીધું શું વાત છે બોલો, એટલે એમણે આખો બીજા પ્રવચનો ચાલુ હતા ત્યાં સુધીમાં આખો એમનો પ્રોજેક્ટ સ્વામીને કહ્યો. સ્વામી વ્યવસ્થાપકને બોલે, સ્વામી કીધું કે આની જાહેરાત કરો અને એ પ્રવચન કરશે. સ્વામી એમનું પ્રવચન ગોઠવડાવ્યું અને પછી સ્વામીએ પોતે જ્યારે આશીર્વાદમાં સ્વામીએ પોતે પણ સભામાં અપીલ કરી કે આપણે અહીંયા આવ્યા છીએ ગુજરાતથી અને આવી રીતે બહુ સારું કામ કરે છે, તો આપણે અનુકૂળતા હોય તો બધી રીતે આપણે એમને સપોર્ટ કરો. અમારી પણ બધાને અપીલ છે કે બધા એમને સહકાર આપો અને સભા પછી અહીંયા જ બેઠા હશે, બધાને મળશે તો પ્રેમથી બધા મળજો. અને સભા પતી ગઈ ત્યારે સ્વામીના ચરણોમાં પડી ગયા, આમ માથું ટેકવી દીધું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા કે સ્વામી આપ ખરેખર એક મહાન સંત છો, આપના હૃદયને કોઈ ખૂણો જ નથી, બાકી મેં આપના વિશે જે વાત કરી અને આપને ભૂલી ગયો મને માફ કરજો. સ્વામી કે ના ના, એ પ્રસંગ ભૂલી જવાનો, એ હવે યાદ જ નહીં રાખવાનું, થઈ ગયું, આજે આપણે હળ્યા મળ્યા વાતચીત થઈ ગઈ તો અમને પણ અમારા અંતરમાં તમારા પ્રત્યે કંઈ નથી અને તમને પણ અમારા પ્રત્યે કંઈ નથી, તો આપણે હળ્યા મળ્યા. એકદમ મિત્રતાથી સ્વામી અમને બોલા ચલાવ્યા અને ખૂબ સ્વામી પ્રત્યે અમને ભાવ થઈ ગયો, પસ્તાવો પણ એટલો બધો થયો. પણ જો મહારાજ સર્વેનું સારું ઈચ્છતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ સર્વેનું સારું ઈચ્છે છે, આવી એક ભાવના હંમેશા મહારાજના અંતરમાં રહેતી, એવી પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં પણ હંમેશા રહે છે, તો આવો એક બહુ જ મોટો ગુણ અજાત શત્રુતાનો એ મહારાજમાં હતો, એ આપણને પ્રમુખ સ્વામી મહારાજમાં દેખાય. આમાં તો અનંત ગુણો આપણને સ્વામીશ્રીના જીવનમાં જોવા મળે છે, અત્યંત ભગવદી ગુણો, આ બધા દિવ્ય અને કલ્યાણકારી ગુણો, છતાં એકદમ આનંદી સ્વભાવ, હળે મળે એકદમ હળવાશ છે. આટલા મોટો સંપ્રદાય સ્વામી ચલાવે છે છતાં એમના અંતરમાં કેટલી બધી હળવાશ છે. જ્યારે આપણે ટેન્શનમાં, આપણે તો પાંચ જ બોગસ કામ નાના સવારના પરમાં ભેગા થઈ ગયા હોય ને, છોકરાને સ્કૂલે મૂકવા જવાનો, ઇલેક્ટ્રિકનું બિલ ભરવાનું, બેંકમાંથી ચેક લઈ આવવાનો, આટલા પાંચ નાના નાના કામ ભેગા થાય ને, સવારના પરમાં ચાલુ પૂજાએ બેંકમાં જઈ આવે, ઠેર બેંકમાં કાઉન્ટર ઉપર અડીને પાછો આવે, પૈસા લઈને પાછો આવે. એક પ્રમુખ સ્વામી સિવાય બીજી બધી જ માનસી ટોપ થાય છે. આપણે જોજો, આમ છેક છોકરાને ડ્રેસ આય પહેરાવી દે અને છેક ગાડીમાં બેસાડીને છેક સ્કૂલે જઈ આવે અને સ્કૂલ ટીચરને અડાડીને ક્લાસમાં મૂકીને પાછો આવે ને પછી ખબર પડે ના હું તો પૂજા કરું છું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ થઈ જાય. કારણ કે એના પૂજા સિવાય તો આપણે કોઈ શાંતિ જ નથી ને, આખા દિવસનું ટાઈમ ટેબલ એમાં જ ગોઠવાય, આખા દિવસનું ટાઈમ ટેબલ જો પૂજામાં જ આપણે ગોઠવાય, કારણ કે એના સિવાય તો પાછો આપણે ટાઈમ નથી, ટાઈમ ટેબલ ગોઠવવાનો ટાઈમ નથી આપણને, સ્કેડ્યુલ ગોઠવવાનો આખા દિવસનો. પણ છતાં જો સ્વામીને તો આપણે આટલા કામમાં આટલું ટેન્શન રહે છે, તો સ્વામી તો કેટલું હળવાશ, કેટલા પ્રેમથી આનંદથી એકદમ હળવા રહી શકે છે અને સાથે રમૂજી પણ એટલા. એક છેલ્લો પ્રસંગ પૂરો કરી દીધો, આમ તો સમય થઈ ગયો છે, પણ મહારાજ પણ એવા આનંદી અને રમૂજી હતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આટલા ધીર ગંભીર દેખાય છે સભામાં અને ઘણી વખત વ્યક્તિગત મુલાકાતમાં પણ અત્યંત આનંદી અત્યંત રમૂજી છે. અને મહારાજ પણ એટલી બધી રમૂજ ઊભી કરતા. શ્રીજી મહારાજની સાથે એક પ્રાગજી દવે કથાકાર ફરતા, બહુ સારી કથા કરતા, અને મહારાજ કાંઈ સભામાં એમને કથા કરાવતા, અને વડીલ કોઈ સંતો પરમહંસો આવે સભામાં એની કથા પહેલાં એ પોલે કથા કરતા, બધા બેઠા હોય ને સભા બધી ભરી જાય, પછી નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી વિદ્વાન સંતો કથા વાર્તા કરે, ભાઈ કીર્તન ગાય, મહારાજ પછી છેલ્લે આશીર્વાદ આપતા. એટલે પ્રાગજી દવેની કથા બધાને ગમતી, સારી લાગતી, મહારાજને પણ ખૂબ ગમતી, પોતે વિદ્વાન ને શાસ્ત્રો બધું જાણે. હવે એમની કથામાં મહારાજની ભેગા ભેગા ફરતા ઘણી વખત બને કે સમય ઘણો બધો પસાર થઈ જાય, એટલે ઘણા બધા વર્ષો વીતી ગયા અને એમની ઉંમર પણ ઘણી બધી થઈ ગઈ. એક બાજુ એમને પરણવાની ઈચ્છા બહુ, પણ ઉંમર ઘણી મોટી થઈ ગયેલી. તે જમાનામાં તો નાની ઉંમરે લગ્ન થતા તે કોઈ હવે કન્યા દેખાય નહીં. તો જે જે ગામમાં મહારાજની સાથે ફરે ને ત્યાં સ્થાનિક હરિભક્તોને કહે કે ભાઈ કંઈ હોય તો કહેજો ને આપણને, મારા લગ્ન કરવાના છે. મહારાજની મરજી છે જ, મેં એમને પૂછી લીધું છે મારા લગ્ન કરવાના જ છે, તો કોઈ હોય તો કહેજો ને કહે છે. એટલે કોઈ હરિભક્ત કે સારું કહેશું. મહારાજને પૂછે કે મહારાજ પ્રાગજી દવે કથા પૂરી થઈ પછી આવું કહેતા, તો મહારાજ ક્યાં જોજો કંઈ હોય તો એમના લગ્ન થાય તો સારું છે ને, એમની ઘણી મોટી ઉંમર 34-35 વર્ષની થઈ ગઈ છે. મારે પૂછે તે જમાનામાં તો એ બહુ જ મોટી ઉંમર કહેવાય, એટલે કોઈ લગ્ન કરનાર મળે નહીં. હવે મહારાજને પણ આ બધી વાતને ઘણી વખત મહારાજ પણ એમની મસ્કરી કરતા. હવે એક વખત છે ને ગઢડામાં પારણની પૂર્ણાવતી થઈ અને મહારાજે દાદા ખાચર પાસે 50 રૂપિયા પૂર્ણાવતીના ભેટ રૂપે મુકાવ્યા અને બહુ રાજી થયા, કારણ કે ભાગવતની પારણ એક મહિના સુધી પ્રાગજી દવાએ કરેલી એ બધા હરિભક્તોએ પૂજન કર્યું, દાદા ખાચરે વિશેષ ભેટ મૂકીને પોતે બહુ રાજી થયા. 50 રૂપિયા એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. મહારાજના વખતમાં 11 રૂપિયા તોલો સોનું હતું, હવે 50 રૂપિયામાં એટલે 5 તોલા સોનું થયું. કેટલી બધી મોટી રકમ ભેટમાં મુકાવડાવી, રાજી થયા. અને પછી મહારાજ ઊભા થઈને સભામાંથી આવતા હતા ત્યાં શેખજીને આવતા જોયા. મહારાજ કે શેખજી શું તમે આ એક મહિના સુધી ભાગવતની પારણ આટલી સરસ પ્રાગજી દવાઈ કરીને તમે આજે નહીં? કે મહારાજ જવા દો ને, આ બધું કેટલો કામ વેપારને બધું થઈ ગયું ને બધું રહી ગયું. મહારાજ કે તમે આવી જવાના હતા ને આવ્યા નહીં? તો કે મહારાજ આવું બધું થયું. એ બધું વાર્તાલાપ ચાલતો ત્યાં પ્રાગજી દવે નજીક આવ્યા અને મહારાજ એક બાજુ શેખજીને જોઈને એક બાજુ પ્રાગજી દવેને જોઈએ, એટલે મહારાજને કંઈક ક્લિક થયું. એટલે મહારાજ આમ ગોળ ફરીને પ્રાગજી શેખજીની સામે આમ આંખ મિચકારી, આમ સહેજ આમ આંખ મારી. એટલે શેખજીને ખબર પડી ગઈ મહારાજ જરા મસ્તીના મૂડમાં છે. એટલે મહારાજ કે શેખજી તમારામાં બીવી કેટલી, તમારે બીવી કેટલી? હવે આ તો મુસ્લિમ એટલે એક કરતાં વધારે હોય પણ શકે. એટલે શેખજી કે મહારાજ મારે 2 બીવી. મહારાજ કે તમારી ઉંમર કેટલી? તો કે મહારાજ મારી ઉંમર 40. મહારાજ કે તમારે 2 બીવી નહીં તો એકની 37 ને એકની 32? કે મહારાજ કે આમ અમારી એક આજ્ઞા તમે પાડશો? તો કે મહારાજ 100% આપની આજ્ઞા હોય ને આપ રાજી થઈને કહેતો શું કામ ના પાડું. મહારાજ કે એમ કરો ને આ એક બીવી પ્રાગજી દવેને આપી દો ને, એક બીવી પ્રાગજી દવેને આપી દો ને. કે એટલે પ્રાગજી દવે આ બાજુ બાબા સાંભળતા હતા એટલે જેને આમ ફોર્મમાં આવી ગયા, ગોઠવાઈ ગયું, ગોઠવાતું લાગે છે. કે છે મહારાજ કે પ્રાગજી પછી આ શેખજી એમ કહે છે કે હું તો એક બીવી આપી દઉં, એ તો હા પાડે છે અમારી આજ્ઞા, તો તમને અનુકૂળ છે ને? કે હા મહારાજ પ્રેમથી હું જોઈ આવું અને 2માંથી જે અનુકૂળ હોય હું સિલેક્ટ કરી આવું. કે એટલે મહારાજ કે શેખજી ભાઈ તમને મંજૂર છે આ 2માંથી જે સિલેક્ટ કરે? શેખજી કે મહારાજ મને મંજૂર, કારણ કે શેખજી જાણતા મારે તો ખાલી આંખ મિચકારી મસ્કરી કરતા હતા. મને મંજૂર છે. મહારાજ કે પ્રાગજીને કે સારું તો જઈ આવજો ઘરે. કે ના ના મહારાજ હું જઈ આવીશ, કે એમાં શું કે અત્યારે ચાલું? ચાલો કે શેખજીને કે ચાલો અત્યારે ઘેર કે આપણે. તે મહારાજ ફિક્સમાં મૂકી ગયા. મહારાજ કે આપણને એમ કે તો કોકની પરણેલી સ્ત્રી અસર ના પાડશે અને મુસ્લિમ છે મુસલમાન ના પાડશે, આ પાડીને બેઠા. તે મહારાજે સ્ટેપ 2, મહારાજ કે શેખજી અમે તમારા ઘરે જમવા માટે આવ્યા અને રસોઈ બહુ સરસ બનેલી અને ત્યારે અમે તમને પૂછ્યું કે રસોઈ બહુ સરસ બની છે કોણે બનાવી? ત્યારે તમે કહ્યું કે મેં બનાવી. ત્યારે મેં તમને ખબર છે પૂછેલું કે તમારા ઘરમાં 2 બીવી છે ને તમારે રસોઈ બનાવી પડે છે? ત્યારે તમને એમ કહેલું 2 બીવી છે પણ 2માંથી કંઈને રાંધતા નથી આવડતું એટલે મારે બનાવવી પડે છે, એવું તમે કહેલું કે નહીં? શેખજી સમજે કે હા મહારાજ મેં કહેલું. મહારાજ પ્રાગજીને કે જો આવું છે 2માંથી કંઈને રાંધતા આવડતું નથી અને તમે લઈને ઘરે આવશો ને તો રસોઈ શેખજી અત્યારે બનાવી આપે છે, એમ તમારે રસોઈ બનાવી આપવી પડશે. પ્રાગજી કે મહારાજ શેખજી એટલું કરે છે તો હું નહીં કરું? કે શેખજી આટલું કરે છે તો હું નહીં કરું? કે એટલે કે મહારાજ બધું જ ચાલશે? કે મહારાજ તો ફિક્સમાં મૂકી ગયા. મહારાજ કે આપણને એમ કે ના પાડશે ત્યાં તો આ તો પ્રાગજી કે આવા જ દો. મહારાજ કે પણ આવી રીતે રસોઈ ના કરે તો ના ચાલે ઘરમાં? કહે છે અને તમારું ઘર કેમ ચાલશે રસોઈ નહીં આવડે ને રસોઈ નહીં કરે તો? કે મહારાજ એ બધું હું કરીશ, તમે જરાય ચિંતા ના કરશો, બધું ચાલશે પણ તમે ગોઠવી જ દો. હવે આ વાત આટલી માંડી છે ને તો દર વખતે તમે આટલી વાત માંડો છો ને પછી પૂરી કરી નાખો છો, એની કરતાં આ વખતે વ્યવસ્થિત પૂરી કરો. મહારાજ આમ ચેકમેટ થયા. મહારાજ કહેવાય આને શું કરવું કહે છે. અને પછી મહારાજે સ્ટેપ 3 ચલાવ્યું. મહારાજ કે તમારે શેખજી 2 બીવી તો ખરી પણ એ તો મુસલમાન છે ને પછી એ હિન્દુને પરણે ખરા? કે એટલે મહારાજ શેખજી કે એ મહારાજ એને પૂછવું પડે. કે પ્રાગજી કે ના ના મહારાજ તમે આજ્ઞા કરો ને. કે ના શું કરે? કે પ્રાગજી પેલા મહારાજ કે બરોબર તો શેખજી આપણા સત્સંગી છે કે એમના ઘરવાળા બધા કંઈ સત્સંગી નથી અમારી આજ્ઞા પાડે? કે પ્રાગજી કે હારું તમે કાયમ વાત ઊભી કરો છો ને એમને એમ પૂરી થઈ જાય છે. કે હરખું મારું આવા જ નથી દેતા. પછી મહારાજે સાંખ્ય કરાવ્યું. મહારાજ કે જો આ અમારી સાથે ફરી શકો છો, આ સુંદર કથા વાર્તા થાય છે, બધા હરિભક્તો તમારી ઉપર ખૂબ રાજી છે, એ એટલે અમે પણ ખૂબ રાજી છીએ. આવી સેવા નહીં મળે, વર્ષે 6-8 મહિના અમારી સાથે ફરાય છે, પેલું લફરું પાછળ અડી જશે તો પાછું આ નહીં થાય, અને સેવા કરવા જવું હશે દિલ્હી અક્ષરધામમાં વહેલું નહીં જવાય, એની કરતાં તમે રહેવા દો, આ એકલા છો એ સારું છે. અને ખૂબ બધું બળ આપ્યું મહારાજે, અને પાછા પ્રાગજીદેવે આમ થોડા નિરાશ થઈ ગયા, સારું મહારાજ તમે કહો એમ એમ પાછા જાય, પણ મહારાજ એકદમ રમૂજી અને આનંદી હતા. એમ સ્વામીશ્રી પણ એકદમ રમૂજી એકદમ આનંદી. શોર્ટમાં એનો પ્રસંગ કહી દઉં, આમ તો 10:05 થઈ ગઈ છે, 2 મિનિટમાં કહી દઉં. ઘણા બધા પ્રસંગો આમ સ્વામી એકદમ આનંદી એકદમ રમૂજી અને પ્રેમથી ઘણી વખત બધી વાત કરતા હોય છે. સ્વામી એક વખત ત્યાં રાજકોટમાં હતા, 19 ફેબ્રુઆરી 1995, 19, 20, 21 ત્રણ દિવસ રહેલા. અને સ્વામી પછી ત્યાં 21 તારીખે સવારે સ્વામી નીકળતા હતા ગોંડલ જવા માટે. તે વખતે આમ છેલ્લે બાથરૂમમાંથી ફ્રેશ થઈને સ્વામી આમ બેડરૂમમાં આવ્યા, ત્યાં સેવક સંતે હાથમાં ગાતર્યું આપ્યું, સ્વામી આમ ઉડતા હતા. અને તે વખતે અગત્યને ફોન આવે, સ્વામીને વાત કરી, સ્વામી આ ફોન છે. અને સ્વામી કે સ્વામી હાથમાં ફોન લીધો, અને સામેથી યુવક છે આપણો અમેરિકાથી એક, એને વાવાની વાત કરી, સ્વામી મારા મધરધામમાં ગયા. સ્વામી કે તો બધી ત્યાં વાત કરી, બધું અસ્થિર બધું પતી ગયું, તો કે આ બધું વિધિ પતી ગઈ. પણ કે બાપા પ્રશ્ન થયો. સ્વામી કે શું પ્રશ્ન થયો? કે સ્વામીજી તો મધરધામમાં ગયા, 10 જ દિવસ થયા છે, અને બાપુજી એમ કહે છે કે મારે ફરી વખત લગ્ન કરવા છે. સ્વામી કે ના હોય, કહે છે કે 10 જ દિવસ તો નથી, ક્યાં એમને બીજા લગ્ન કરવા છે? અને કે સ્વામી કે એને લગ્ન કરવા હોય પણ સામે મળવું જોઈએ ને, કહે છે એ કે સ્વામી એમને બધું શોધી રાખ્યું છે, એને એ તો કરી જ નાખવાના લગ્ન. આ તો હું તમને માહિતી આપું છું, એ તો જુદા બીજા ઘરમાં રહેવા ગયા, ત્યાં રહેતા હતા અને ત્યાં લગ્ન થશે, આ તો મેં તમને. સ્વામી કે ના ફોન. એટલે કે સ્વામી કે એ તો બીજા ઘરે છે કે બીજા મકાને છે, અહીં નથી. સ્વામી તો ને સ્વામી એકદમ ફોર્મમાં આવી ગયા. સ્વામી કે કંઈ કરવાની જરૂર નથી ને, આપણે હવે આ મોટી ઉંમર થઈ ગઈ ને, ગઢડા થઈ ગયા ને, હવે 5-10 વર્ષ જીવમાં હું બીજી જરૂર છે ને, ભગવાનનું ભજન કરવાનું, સેવા ભક્તિ કરવાની. સ્વામી કે પણ કે બાપા હું બધું સમજું. પેલા સ્વામી એની ઉપર વાર કરવા માંડ્યા કે સ્વામી બધું સમજું છું, પણ આ તો બાપુજી આવું કહે છે. સ્વામી કે હું અત્યારે ગોંડલ જઉં છું અને હું કલાકમાં ગોંડલ પહોંચીશ, કલાક પછી મને ફોન કરે એવું કહે છે. કારણ કે બાપા નહીં કરે. સ્વામી કે ના શું કરે કે એને કહેજો મને ફોન કરે કે. અને કે સ્વામી એમ પાવરથી જરા બોલ્યા, એટલે પછી ફોન મૂકીને સ્વામી એમ બળાપો કાઢવા માંડ્યા. અને સ્વામી એકદમ ફોર્મમાં આવીને કે સ્વામી ખબર નહીં લોકોને કેમનું પૈડું ઉપડે છે કે 65 વર્ષે પૈડું ઉપડે છે, મારે ફરક તો મૂળ છે. સ્વામી કે એક તો હાથમાં લાકડી છે, અને પછી એમ સ્વામી અમે એક્શન કરી, બહુ જ રમૂજી એક્શન કરેલી, હાથમાં લાકડી લાખીને સ્વામી આમ ચાલતા ચાલતા સભામાં આવે. અને એ પાછું આ ઉંમરે બીજી વખત પૈડવું છે. સ્વામી કે પેલી શું કહેવત છે? એટલે કે કોક બોલો ગરડી ઘોડીને લાલ લગામ. સ્વામી કે હા એ આમ તાદરસ ફોન ઉપર જોયું કે. અને પછી સ્વામી જે હસ્યા છે, જે હસ્યા જબરદસ્ત હસ્યા. સ્વામી કે લોકોને આવું ગાન પણ ઉપડે છે, જે એક્શન ને બધું સ્વામી કરેલું ને અત્યંત રમૂજી. અને સ્વામી ત્યાં ગોંડલ પહોંચ્યા અને કલાક પછી પેલાનો ફોન આવ્યો. કારણ કે સ્વામી આજ્ઞા કરી હતી એટલે આમ સ્વામી સાથે જોડાણ સત્સંગી. એટલે ફોન તો આવ્યો કે બાપા સ્વામી કે મને સમાચાર મળે ને તમારા દીકરાએ સમાચાર આપ્યા કે તમારે બીજી વખત લગ્ન કરવા છે. પોઈન્ટ બ્લેન્ક રહે છે સ્વામી તો પૂછ્યું. તો પેલા આમ ધ્રુતરત કે હા હા સ્વામી મારી ઈચ્છા છે. સ્વામી કે હા બોલતા શરમ નથી આવતી કે? અને જોગી મહારાજની આટલી સેવા કરી છે, ના ઉંમરે બીજી વખત પરણવું છે? આજ્ઞા જ છે, પરણવાનું જ નથી કે? પણ કે પણ સ્વામી કે પણ કશું જ નહીં. એમ કરો આ ફોન મૂકી અને તાત્કાલિક તમે ટિકિટ કઢાવો, મને 2 દિવસમાં ગોંડલ મળો, ઇન્ડિયા આવી જાઓ પાછા. અમેરિકા આપણે રહેવું જ નથી કે? અમેરિકા રહેવું જ નથી, પાછા આવી જાઓ. અને પાછા બોલાવી લીધા ને અત્યારે હરિમંદિરમાં પ્રેમથી બિચારા પૂજારી તરીકે સેવા કરે છે હજી. પાછા ઇન્ડિયા બોલાવી લીધા સ્વામીએ. સ્વામી કે આપણે તમારા ગામમાં હરિમંદિર બાંધ્યું છે ને ત્યાં આપણે પૂજારીની જરૂર છે, અને પૂજારી ગોઠવી દીધા. અને સ્વામી એ મળ્યા ત્યારે સ્વામી એટલી બધી ઘણી બધી રમૂજ કરેલી. સ્વામી કે આમ આટલા ગયા ત્યાં તમે ધોત્યું જેવું ના જબ્બો જોઈને માથે ટોપી અરખી રહેતી નથી, આ માથે ટોપી અરખી અને બીજી વખત પૈણું છે કે એમ કહ્યું. સ્વામી ઘણી બધી વખતે રમૂજે ઊભી કરીને પણ આમ ઉપદેશ પણ કડક થઈને આપેલો. પણ આવું ઘણી વખત બનતું હોય છે સારંગપુરના બધા સંતો આમ વાજિંત્ર હાર્મોનિયમને તબલા વગાડવા બેઠા અને સ્વામી આમ જમતા જમતા જોઈ રહ્યા. સ્વામી કે એમ નહીં, આટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આટલા બધા એક સાથે વાગે ને એટલે શું કહેવાય પેલું શું કહેવાય? એમ સ્વામી પૂછવા માંડે એટલે કોઈ કીધું સ્વામી ઓર્કેસ્ટ્રા કહેવાય. સ્વામી કે હા એ ઓર્કે છે કે આ એ ચાલે છે. સ્વામી કે આમાં છે ને સામે એક જણો લાકડી હલાવનારો હોય કે એ લાકડી હલાવે ને તો આ બધા બરાબર વગાડે તો વગાડે નહીં. તો સ્વામી કે ઘનશ્યામ બાપા ઊભા થાવ. એમ કે ઘનશ્યામ બાપાને ઊભા કર્યા અને સ્વામી કે તમે આમ હલાવો લાકડી એ પ્રમાણે વગાડે. ઘનશ્યામ બાપા કે મને કાંઈ નથી આવડતું કે હું ક્યાંથી લાકડી હલાવ કે. સ્વામી કે આમાં જે હલાવતો હોય ને એને બહુ ખબર ના પડતી હોય, એમને જ હલાવતો હોય કે? સ્વામી કે જે હલાવતો ને એમને જ હલાવતો આવો કરતા. સ્વામી કે આમાં કાંઈ ના કરવાનું, 2 લાકડી પડે આમાં જ કરવાનું હોય એટલે પેલા વગાડે. સ્વામી કે તો જે લોકોએ નક્કી કર્યું ને એ જ વગાડતો હોય. આમ તો પેલો અમદો અમતો લોકોને ઉત્સાહમાં આનંદમાં રાખતો હોય, બાકી લાકડી હોય એમ કોઈ ના વગાડે. સ્વામીને કોન્સેપ્ટ એવો હતો. તો ઘનશ્યામ બાપાને કે સ્વામી કે એમ નહીં વ્યવસ્થિત ઉભા, એટલે ગાતરીને બધું સરખું કરાયું આમ ઘનશ્યામ બાપાને ઉભા રાખ્યા. અને સ્વામી બધા કે જો ઘનશ્યામ બાપા હાથ લાવે એ પ્રમાણે તમારે વગાડવાનું છે. અને બધા 8-10 હાર્મોનિયમ ને 8-10 તબલાવાળા બધા સંતો બેઠા, નવા શીખનાર બધા સંતો, અને બધું રિધમ સાથે કરવાનું હતું. તે પણ સ્વામી સ્વરૂપ સાંકે ઊભા રહો જમતા. સ્વામી કે ઘનશ્યામ બાપાને કંઈક હાથમાં આપો તો ખરા. એટલે આમ બધા શોધ્યું કે લાકડી જેવું મળે ક્યાંથી. તે બાજુના સ્વામીના રૂમમાંથી સાવણી પડી દીકરો સાવણી લઈ આવ્યો. સાવણી ઘનશ્યામ બાપા બિચારા સ્વામી સામે એમ જોતા હતા ને કોકે સાવણી. ઘનશ્યામ બાપા હાથમાં પછાડી આવું હતું હશે કે સામેની આ તો પણ સ્વામી જે ખળખળાટ હશે. સાંકે નાના બાપા આપણે હલાવવાનું જ છે, તમારે આપણે લાકડી સમજીને હલાવું કે. પછી પાછું સાંકે એમની ઘનશ્યામ બાપાનું રિસ્પેક્ટ સચવાય કે આપણે એક લાકડી લાવો અને લાકડી ક્યાંક શોધ. ત્યાં બધું તંત્ર ઊભું રાખ્યું 5-7-10 મિનિટ સુધી અને લાકડી આપીને સ્વામી ઘનશ્યામ બાપાને હલાયા બે ચાર વખત. આમાં સાંકે હવે તબલા સારું કહ્યું, પેલા લોકો જે વગાડ્યું એ જ વગાડ્યું. અને સ્વામી જોઈને જે હશે જે હશે મોઢામાં કોળિયો ચાવી ના શકે, પેટ એટલું ઉછળે એમની, આંખમાંથી એટલું બધું પાણી, જે હસતા હતા જે હસતા હતા. અને પછી ઘનશ્યામ બાપા બે ચાર વાર થાકી ગયા. સ્વામી કે એમ નહીં, આ લોકો જ્યાં સુધી વગાડે ત્યાં સુધી તમારે ચલાવવાનું. ઘનશ્યામ બાપા કે ઓ મેલ્યું લો કે મેલ્યું કે મારે નથી હલાવ કે આ થાકી જાય કે છે ખબર છે. અને તોય સ્વામીએ અડધો કલાક જમ્યા ત્યાં સુધી ઊભા રાખ્યા ઘનશ્યામ બાપાને. ત્યાં આમ હલાવડાયું. પણ સ્વામી આયુર્વેદી રમૂજ ઊભી કરતા હોય છે ઘણી વખત, પણ એ આનંદ માટે એકદમ આટલા હળવાય પોતે રહી શકે. સાંઈ જાણે કે ઘનશ્યામ બાપાને કડવું તો ફાવતું નથી, એમાં લીમડાનો રસ તો ફાવે જ નહીં. પણ ચૈત્ર સુદ પડવા આવે એટલે સ્વામીને 5-7 દિવસ સુધી પેલો થોડો લીમડો પાય. અને એ પણ એક ભારે ચરિત્ર છે સ્વામી. તમે લીમડો પીવા જુઓ ને પછી એમનું જે મોઢું થાય છે ને, તમને એમ થાય કે સ્વામી એટલું કડવું લાગ્યું પરાણે પીતા એવું લાગે. તો સ્વામીને બધાની ઈચ્છાથી ઘનશ્યામ બાપાને પીવડાય, પણ એમ ઘનશ્યામ બાપા પીવે નહીં કડવો લીમડાનો રસ. એ તો સ્વામીને ભેળવવા પડે અંદર. એટલે સ્વામીને કહી રાખ્યું સંતો, સ્વામી આપણે ઘનશ્યામ બાપાને આખો ગ્લાસ પીવડાવી દેવો છે, પણ તમારા કાર્યક્રમમાં ભળવું પડે. સ્વામી કે વાંધો નહીં હું ભળી જઉં, શું કરવાનું છે કે. એટલે સ્વામી બધા સ્વામી સમજાવી દીધું. અને સ્વામી બરાબર નાસ્તો કરવા બેઠા ને પેલું આમ પહેલાં જ પીધું, ચૈત્ર સુદ પડવો હતો ને તમ લીમડો. એટલે સ્વામી આમ પીધો ને આમ મોઢું આમ થોડું બગાડ્યું. સ્વામી કુદરતી આમ સહેજ આમ થઈ જાય છે. એટલે ઘનશ્યામ બાપા આમ સામે જોઈને આમ નીચું જોવા માંડ્યા. સ્વામીને સામે જોઈને ખળખાટ હસ્યા. સ્વામી કેમ બાપા નીચે જોઈ ગયા. એટલે કે શું પણ તમને ના ભાવતો કંઈ લીમડા પીવાની જરૂર નથી કે. સ્વામી કે ના ના તો ગુણ કરે ને આમ તેમ મહિમા ગાયો. સોર સ્વામીએ હું ઇન્ટેલિજન્ટલી આમ મહિમા ગાયો. અને પછી એક સંત છે આખો ગ્લાસ ભરીને લઈને આવે કે લો સ્વામી, સેવક સંતને આમ આપ્યો હાથમાં ગ્લાસને, બોલ્યા જોશથી કે લો ફર્સ્ટ ક્લાસ તાજી દ્રાક્ષનું જ્યુસ છે કે પીવો, લીલી દ્રાક્ષનું જ્યુસ. એટલે સ્વામી કે કેમ લીલી દ્રાક્ષનું જ્યુસ અત્યારે કાઢ્યું ઠાકોરજીને ધરાવ્યું. તો કે હા બાપા ઠાકોરજીને ધરાવ્યું પણ અંદર ફ્રીઝમાં પડેલું એટલે થોડુંક ઠંડુ થઈ ગયું, થોડુંક ગરમ કરીને અત્યારે લાયા. સાંઈ કે વાહ સરસ છે. એમ કે સેવક સંતે સ્વામીને હાથમાં આપ્યું અને સ્વામી આમ થોડું આમ એક સીપ લીધું આમ અડાડ્યું મળે. સ્વામી આમ સ્વામી કે વાહ સરસ છે. લો ઘનશ્યામ બાપા ભલે કડવું ના પીવો, લો ગળ્યું પીવો કહે છે. એમ કહીને ઘનશ્યામ બાપાને હાથમાં આપ્યું. સ્વામી કે પણ એક શરત, મોઢે અડાડો તો પછી છૂટો નહીં કરવાનો ગ્લાસ, એમને પી જવાનું કે. ઘનશ્યામ બાપા કે હા એમને પી જવું. કેમ કે ઊભા કર્યા અને ગ્લાસ આમ મોઢે મળે. સ્વામી કે આમ મોઢે મળે અહીંયા આવીને ગંધ તો આવી ગઈ એકવાર. સ્વામી કે પી જાઓ પી જાઓ, નીચે ના લેશો કે ના પી જાઓ કે છે. અને મોઢે અડાડીને સ્વામી ખળખડ ખાતે પીવડા દીધો. અને જે ઘનશ્યામ બાપાનું મોઢું થાય ને આમ તાર દુનિયામાં આગળ રગે રગમાં કડવાશ પ્રસરી ગઈ. અને સ્વામી તો જે હશે જે હશે એ વખતે પણ આમ સ્વામીનું આખું ઉછળતું પેટ અને એની આંખોમાં જે પાણી જાય ને સ્વામી હાથમાં કોળિયો એમને રહી ગયો. નીચું જોઈને હશે ને આમ ઉપર જોઈને હશે, ગાતરિયું આડું એમની જે સ્ટાઇલ છે ને બહુ હશે ત્યારે આમ ગાતરિયું આડું કરી દે છે. જે હશે આ બહુ જ હશે સ્વામી. પણ સ્વામીએ ઘનશ્યામ બાપાને આખો ગ્લાસ કડવો લીમડાનો રસ પાયે છૂટકો કર્યો. ઘનશ્યામ બાપા બેસી ગયા. અને પછી છેલ્લા એવા મોઢું કડવું કરીને તરત પાણી લાવીને કોગળા કર્યા ને બધું કર્યું. અને સ્વામી પછી થાળમાંથી કંઈક આમ ગળ્યું ચકતું આપ્યું ઠાકોરજી થાળ. સ્વામી કે બાપા આ જમો, તમારું મોઢું જરાડું થઈ જાય. મારે નથી જમવું કે આ કડવું તમે પીવડાવી દીધું કે. તો એ સ્વામીએ આપ્યું ને પછી પ્રેમથી પાછા જમ્યા. અને પછી ઘનશ્યામ બાપા આમ જોતા હતા કે કોણ હતો કે આને ફોલ આવી ગયો કે. કોણ એવો હતો કે, એટલે સ્વામીને એમ સ્વામીને ફોસલાવી ગયો કોણ હતો કે, કોણ હતો કે આને ફોલ આવી ગયો કે. અને પછી ઘનશ્યામ બાપા કે તમે એક્ટિંગ ટોપ કરો છો કે, તમને ખબર હતી કે નહીં આ કડ, તમને જ ખબર હતી ને કે કડવા લીમડાનું ઉદ્રાસ છે કે. તમે તો મોઢે અડાડ્યો ત્યારે આમ આમ એક ઘૂંટડો લીધો તો આમ તમે તો આમ જાણે મોઢા ઉપર આમ મલકાતા બહુ સરસ પીધું હતું. સ્વામી કે ઘનશ્યામ બાપા નિષ્કપટ થયું તો કે આ મેં ઘૂંટડો પીધો જ નથી, આ પ્રસાદીનું નથી કે છે. પણ આટલા પ્રેમ સ્વામી પણ અમુક વખતે એકદમ આનંદીને રમૂજી હોય છે. પણ મહારાજ એવો આનંદ કરાવતા એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણો બધો આનંદ સંતો હરિભક્તો. મહારાજ એક વખત સુરા ખાતર કે શાસ્ત્રીય સંગીત ગાઓ. સુરા ખાતર કે મન ના આવડે, હું ક્યાં કુદર ધૂને ગાઉં છું સભામાં, તો શાસ્ત્રીય સંગીત ગાઉં. મહારાજ કે તમને આવડે છે, એમાં કંઈ બહુ શાસ્ત્રીય સંગીતમાં હોય નહીં, આમ ગાતા ગાતા વચ્ચે ઊભા ના રહીએ શું ગમને, ઊભા રહીએ શાસ્ત્રીય, એમાં કંઈ બીજું હોય નહીં કે. મહારાજ એવી વ્યાખ્યા, મહારાજ કે આ ગાવ એટલે શું કેમ કહેવાય, આ આ આ ગાવ એટલે શાસ્ત્રીય, એમાં કંઈ બહુ લાંબુ હોય નહીં, વચ્ચે થોડુંક આમ ખચકાવાનું ઊભા રહેવાનું. સુરા ખાતર કે પણ એવું ના ફાવે. મહારાજ કે ફાવે, એક તો દૂધ પાક ફૂલ પીરસેલો અને આમ અહીં સુધી, અને બપોરનો સમય મહારાજ ખાટલા ઉપર આડા થયા, સુરા ખાજર બાજુ પગ દાબતા હતા. મહારાજ કે આવડે તમને શાસ્ત્રીએ? મહારાજ કે ના આવડે. મહારાજ કે જો હું તમને ગવડાવું, બોલો તમને આવડે? તો કે આ મહારાજ કે તમારું આ પેલું શું કહેવાય ને અંગરખું, એ ઊંચું કરો ને આંખ બંધ કરી દો કે, અને શ્વાસ ભરી લો અંદર. તો કે આ ઊંચું કરીને શ્વાસ ભરી દીધો. અને મહારાજે સૂતા સૂતા પડખું ફરી જમણા પગનો અંગૂઠો સુરા ખાતેની ડૂટીમાં ભરાયો. અને મહારાજ કે હવે ગાવતો, એટલે મહારાજ કે ખાલી આ તો કરો, એટલે આમ સુરા ખાતે આ શરૂ કર્યો. મહારાજે ગોદા માર્યા બેચારા, એટલે આ આ આ આ મહારાજ કે આ શાસ્ત્રી, આમાં કે બહુ હોય નહીં, આટલું જ હોય. મહારાજ આમ પેલા ડૂટીમાં અંગૂઠો ભરાઈને ગોદા મારે ચાર પાંચ આમ સુતા સુતા જ થઈ જાય. મહારાજ કે આ શાસ્ત્રીય સંગીત, આમાં કઈ બીજું ગાનારા બધા આટલું જ કરે છે. પણ એકદમ રમૂજ, પણ એકદમ આનંદી અને રમૂજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ આપણને દેખાય. આવા તો અનંત ગુણો છે, આપણે વાતો કરશું તો જેવા શ્રીજી મહારાજ હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની.
1: સ્વામિનારાયણ હરે. સંવત 378 શ્રાવણ સુધી એકાદશીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મંદિર દાદા કચેરીના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા. રાત્રિને સમયે રાત્રે કથા વાર્તા ચાલતી હોય ધમધોકાર. ગઢડા મંદિર દાદા કચેરી દરબાર શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદી આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાન સ્વામીએ શ્રીજી માને પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનના ભક્ત ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય, જે ભગવાનનો ભક્ત હોય તો નહીં તો બસ મન મોજી ગમે એમ કરે ફરે. પણ જો ભગવાનનો ભક્ત હોય, આપણે બધા ભગવાનના ભક્ત છીએ એટલે આપણા માટે પ્રશ્ન છે. પછી મુક્તાન સ્વામી શ્રીજી માને પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય, જે એના જ મનમાં હોય, બીજું ફાલતુના મનમાં કંઈ હોય નહીં, મનમાં તો એમ હોય છે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી. જો આપણે ભજન કરી ભજન કરતા હોય તો એની વાત છે, ના કરતા અને મનમાં આવે એ રીતે કરતા હોય એની વાત જુદી છે. પણ જો ભગવાનનો ભક્ત હોય એને મનમાં એમ હોય કે ભગવાનનું ભજન કરવામાં એકે સ્વભાવ અંતર કરે એવું ના જોઈએ, એ એની ટેક છે. ભગવાન કેવા ભગવાન, ક્યારે મળ્યા નથી અને એ ભગવાન આપણને મળ્યા, અનંત કાળ વીત્યા તો આ ભગવાન મળ્યા નથી, ક્યારે મળ્યા નથી અને આ વખતે મળ્યા તો આપણે આ બધું જો આ પૈસા કમાણી હોય તમને આમ બમ્પર ઓફર હોય લોટરીમાં અને બીજી તો બધા પડાપડી કરે નાખે, તો આ બમ્પર ઓફર જ છે. બમ્પર ઓફર તો કાંઈ ના કહેવાય, એ તો ભગવાન બધાને મળ્યા છે. બમ્પર ઓફર તો એક જણને હોય, બે જણને હોય, પણ આ તો બધાને મળ્યા છે. જેને ભગવાનને રાખવા હોય એની વાત છે. ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ સ્વભાવ રહી જાય છે તેનું શું કારણ છે? મનમાં દ્રઢપણે છે કે એકે ભગવાનનું ભજન કરતા એકે સ્વભાવ અંતરાય કરે એવો રાખવો નથી, છતાં રહી જાય છે એનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને વૈરાગની દુર્બળતા હોય તેને ટાળ્યાની શ્રદ્ધા હોય તો એ સ્વભાવ ટળે નહીં. વૈરાગની દુર્બળતા હોય એ ગમે એટલું કરે, પણ વૈરાગ છે ને આ સમજણનો વૈરાગ છે, એમાં બધું ઘણું બધું આવી જાય છે. તો એવો વૈરાગ હોય તો એ વૈરાગની ખામી છે, એટલે આ સ્વભાવ રહે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વૈરાગની દુર્બળતા હોય તેને ટાળ્યાની શ્રદ્ધા હોય તો એ સ્વભાવ ટળે નહીં. મારે જેમ દરિદ્રી હોય તે ઘણા સારા સારા ભોજન ને સારા સારા વસ્ત્રની ઈચ્છે, પણ તે ક્યાંથી મળે? દરિદ્રી હોય, ગરીબ કંગાલ હોય, અને એને ઘણી બધી સારા સારા ભોજન સારા સારા વસ્ત્રો બધી ઈચ્છા હોય, પણ ક્યાંથી મળે એને? તેમ જેમ દરિદ્રી હોય તે ઘણા સારા સારા ભોજન ને સારા સારા વસ્ત્રની ઈચ્છે, પણ તે ક્યાંથી મળે? તેમ વૈરાગહીન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય, પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે. જો સાધુ જેવી તેવી વાત નથી, જેવી તેવી પદવી નથી. શ્રીજી મહારાજે તો જેમ જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ એ કરીને સરખું, એટલે ભગવાન ને સંત સરખા જ ગણાય. મુક્તાન સ્વામી પણ કહ્યું કે હરિજન હરિ સમજાણવા, હરિજન હરિ સમજાણવા, એટલે એ ઘણી મોટી પદવી છે. પણ તોય ભગવાન તો ભગવાન રહેશે, પણ તોય એમના સમકક્ષ સંતને ગણ્યા છે. તો આપણે પણ આ સંતની પદવી પામવા માટે મહારાજે કહ્યું કે એ વૈરાગહીન હોય અને તે બધું ઘણું ઘણું સારા વસ્ત્ર સારા ભોજન ઈચ્છે, બધી ક્યાંથી મળે? તેમ વૈરાગહીન હોય એમ સારા ગુણો સાધુતાના ગુણો આવવા ઘણા કઠણ છે. એ સહેલાઈ નથી. સાધુતાનો ગુણ યોગી આવે કે સાધુતા એટલે શું? આ પહેર્યા એટલે સાધુ નહીં, પહેર્યા તો ઓલા બીજા ગંજેરી ભંગેરી પણ પહેરે છે, એ નહીં. સાધુતાના ગુણ એટલે આંતરિક વસ્તુ છે, અંતરની વસ્તુ છે. ભગવાનને અખંડ ધારી રહ્યા હોય અને એના બળે કરીને બધી ક્રિયા કરે તો સાધુતાના ગુણ આંતરિક વસ્તુ છે. અને યોગી આપા કહેતા કે સાધુતાના ગુણ, સાધુતા એટલે શું? ખમવું, ખમવું, જે ખમે બધી રીતે ઓલરાઉન્ડ બધી પ્રકારથી ખમે એને સાધુ કહેવાય. આપણે તો આપણે નીચે રેલો આવે તરત ભડકો થાય, ભડકો થાય અને એસીને તેસીને સાત પેઢી સંભળાઈ દઈએ. એટલે પણ જે સાધુતાનો ગુણ એને મનમાં હોય જ નહીં કોઈ માટે, આખી દુનિયામાં કોઈ માટે એને વૈરભાવ હોય નહીં. બધા મિત્ર માને અને એ સાધુતાની વસ્તુ બહુ જુદી છે. એટલે આપણે તપાસ કરીએ તો બધી મોટી મોટી પોલ નીકળે આ સાધુતામાં, નંબર લાગે જ નહીં તમારે. પણ તો યોગી આપણે કહું એક જ શબ્દમાં, પણ એક શબ્દમાં તો આખી દુનિયાનું વજન એક બાજુ મૂકે અને આ સાધુતાનો ગુણ એક બાજુ મૂકે તો એને તુલે ના આવે. તેમ વૈરાગહીન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય, ઈચ્છા તો હોય, જેમ સારા સારા ભોજન, સારા સારા વસ્ત્રો એની ઈચ્છા તો હોય, પણ ક્યાંથી મળે? એમ મહારાજે કહ્યું કે તેમ વૈરાગીન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય, પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે. સાધુ આપે, સાધુને આપણે ઢગલા બંધ સાધુ જોઈએ છે આ લુગડામાં, એટલે આપણે ચિત્ર કંઈ જુદું જ હોય છે સાધુતાનું. પણ સાધુતા ખરેખર યોગી બાપા, પ્રમુખસાઈ મહારાજ, શાસ્ત્રી મહારાજ, ભગતજી મહારાજ, આવા સાધુ, એ સાધુ ક્યાંય ન મળે. તમે દેખાય તમને, આપણને ખાત વેત હાથ પકડીને બધું કરીએ, ક્રિયા કરાવીએ બધું, પણ એ સાધુ ભગવાનનો વશ છે, ભગવાનને અખંડ રાખ્યા છે, અને એ વાત બહુ જુદી છે. પછી વળી મુક્તાન સ્વામી પૂછ્યું છે, જેને વૈરાગ ના હોય તે શું ઉપાય કરે ત્યારે વિકાર ટળે? હવે વૈરાગ તો હોય નહીં, વૈરાગ હોય તો પ્રશ્ન જ રહે નહીં, પણ વૈરાગ નથી, એ શું ઉપાય કરે તો વૈરાગ આવે? જેને વૈરાગ ના હોય તે શું ઉપાય કરે તે વિકાર ટળે. વિકાર એટલે અહીં બધું, વિકારની વાત, નિષ્કામ ધર્મની વાત નથી, વિકાર એટલે બધું જ, જે ભગવાન સિવાય બીજા વિચાર કરે એ બધા વિકાર કહેવાય. પણ મૂળ તો આપણે વિકાર નિષ્કામ વૃત્તિ જે હોય એને વિકાર ગણીએ છીએ, પણ વિકારમાં તો બધું, ભગવાન સિવાય બીજું બધું, બધા વિકારમાં ગણાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે. નંબર લગાડી દીધો, જે વૈરાગહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે. આપણે તો પ્રમુખ સ્વામી મહારાજ, યોગી બાપા, શાસ્ત્રી મહારાજ બધા મળ્યા છે, આ બધા કેટલા મોટા ભાગ્ય, કેટલા મોટા ભાગ્ય. હવે એનો ઉપયોગ આપણે સામાન્ય વસ્તુમાં કરીએ, ઘર મકાન બંગલો થઈ જાય, પાસપોર્ટ થઈ જાય, આ થઈ જાય, તે થઈ જાય, એ બધી બે પૈસાની વસ્તુમાં આટલી મોટી પ્રાપ્તિ આપણે ખોઈ નાખીએ છીએ, એટલે આપણે કંઈ સમજ્યા જ નથી. આ વસ્તુ, આ લોકની માંગણી તો હોય જ નહીં. ખરેખર ભગવાનનો ભક્ત હોય એટલે, જો નિષ્કાન સ્વામી એમાં ગાયું છે, દેશોમાં સંસારી સુખ, ભક્તોની પ્રાર્થના છે, ભક્તો પ્રાર્થના કરેલી છે, અને બાહ્યહરી ભક્તોએ પ્રાર્થના કરી છે કે દેશોમાં સંસારી સુખ. એટલે આ અહીંયા તો આ બધું ઘણું બધું ઉપર આવવાનું છે. આપણે આ સત્સંગ છે, સામાન્ય વસ્તુ નથી, બાળકની રમત નથી. આ સત્સંગ એટલે તો ભગવાન પામણ, ભગવાન સાથે એક તાર થઈ જાય એ વસ્તુ છે. વૈરાગહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે, અને પરમેશ્વરની આજ્ઞામાં કહે તેમ મંડ્યું રહે. આજ્ઞામાં મંડ્યું રહે, મંડ્યું રહે એટલે ત્યાં ધંધો વેપારમાં કેવા મંડ્યા છો, માર ખેંચીને કાઢે તો મંડ્યા રહે. વિચાર તો આવે, ભગવાનના ભજનમાં પૂજામાં બધા બેઠા હોય, પણ તો ધંધાનો વેપાર, નોકરી ધંધો એ બધાનો વિચાર આયા જ કરે, આમ એની ઘટમાળ ચાલતી જ હોય. વૈરાગીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કે તેમ મંડ્યો રહે, પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ કહીને જુએ છે આ બિચારો વૈરાગીન છે, વૈરાગ રહિત છે, તેને કામાધિક કામ ક્રોધાદિક બહુ પીડે છે, માટે એના એ શરીર વિકાર ટળો, તો તત્કાળ વિકાર ટળી જાય. મંડ્યો રે લગની લાગી હોય, બધાને વિકાર ન ટળે, આમ દાવો કરે કે મારો વિકાર કેમ ટળતો નથી, શાનો ટળે, એના માટે પ્રયત્ન હોય. જો આજ્ઞા ભગવાનની આજ્ઞામાં મંડ્યો રહે, ધ્યાનપૂર્વક બધું મંડ્યો રહે, એ વાત આવી. પછી પરમેશ્વર તેની કૃપાદૃષ્ટિએ કહી જુએ છે આ બિચારો વૈરાગ રહી છે, તેને કામ ક્રોધાદિક બહુ પીડે છે, માટે એના શરીર વિકાર ટળો, તો તત્કાળ ટળી જાય. એ ભગવાનની કૃપા જોઈએ, પણ ભગવાનની કૃપા ક્યારે થાય? બધા ઉપર ના થાય ભગવાનની કૃપા. ભગવાનની કૃપા જે મંડ્યો રહે, ભગવાનની આજ્ઞા પાળવામાં તત્પર રહે, એવો બધા ગુણ હોય ત્યારે ભગવાન દ્રષ્ટિ કરે. માટે એના એ શરીર વિકાર ટળો તો તત્કાળ ટળી જાય છે. અને સાધને કહી તો બહુ કાળ મહેનત કરતા કરતા સાધને કહીને આપણી રીતે મંડ્યા રહીએ બધા કેટલા કાળ, એ ભગવાનની અને સંતની કૃપા વિના કામ થાય જ નહીં. તો અને પોતાના સાધને કહીને ઘણા કાળ સુધી મંડ્યો રહે, પણ તોય વિકાર તો ટળે જ નહીં. મંડ્યો રહે પણ તોય વિકાર તો ટળે જ નહીં. તો તત્કાળ અને સાધને કહીએ તો બહુ કાળ મહેનત કરતા કરતા આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે, અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કહીને ટળે. એટલે આપણે તો ભગવાનને ભગવાન જેવા સંત મળ્યા છે, એટલે આપણે એટલે ખામી આપણા તરફથી છે. જો કંઈ ખામી હોય ભગવાન પ્રમુખ સ્વામી મારી કેટલું આપણે ગઈકાલે સાંભળ્યું બધું, કેટલો બધો દાખલો કર્યો છે, કેટલી બધી બધા હાથ આપી આપીને ઉગાર્યા છે, બેઠા કર્યા છે, જે આપઘાત કરવાની એની ઉપર એને પણ બેઠા કર્યા છે. એવા દયાળુ સંત, એમને તો બધું કર્યું છે અને હવે આપણા તરફથી ખામી રહે છે, અને એ ખામી ટાળવાની છે. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનું સાતમું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.
2: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, કોઈક મરે ત્યારે કાંઈક થડકો થાય, ને પછી આ લોકમાં પદાર્થ મનુષ્ય રૂપિયા એ આદિને દેખે તે પાછું ભૂલી જાય. જે સ્મશાનની વૈરાગ, સ્મશાનમાં જાય તે વખતે હવે તો એ નથી રહ્યું. એ પહેલાં લોકો સ્મશાનમાં જાય એટલે બે ઘડી અંતરદૃષ્ટિ થાય કે આપણે પણ મરવાનું છે, આપણે જવાનું છે. પણ પછી પાછા આ લોકમાં આવે એટલે આ લોકમાં પદાર્થ મનુષ્ય રૂપિયા એ આદિને દેખે તો પાછું ભૂલી જાય. ને જે જ્ઞાની હોય તે તો નિરંતર એમ વર્તે. જ્ઞાની હોય તો એને સાક્ષાત્કાર જ હોય, સત્સંગ પ્રધાન હોય, એટલે આ પદાર્થમાં ભરી જાય નહીં. અને આપણે તો જે પદાર્થ હોય એ પદાર્થ લોકના પદાર્થ બધા એમાં ભરી જઈએ, પણ જ્ઞાની હોય એને તો હસ્તમાં દેખાતું હોય તે એને સત્સંગ પ્રધાન હોય એટલે આ પદાર્થમાં લેવાઈ જાય નહીં. ને પાછું ભૂલીએ ને જે જ્ઞાની હોય તેને તો નિરંતર એમ વર્તે ને આજ્ઞા પાળવી પણ લોપી નહીં. સ્વામી કહ્યું આજ્ઞા પાળવી પણ લોપી નહીં, સાથે સાથે ભેગું કહી દીધું, નહીં તો આજ્ઞા પાળે પણ પછી આગળ લીસોટો પાછળ બધું ભૂસરતી જાય એ નહીં. સ્વામીએ બે વાત સાથે કરી દીધી. એટલે મૂળ સ્વામીને મોક્ષ માટે તૈયારી કરવાની છે એટલે આ બધા આ લોકમાં પદાર્થમાં ભરવું નહીં. એટલે એ ત્રણ ગણપણ વળતું ને મોટાનો સમાગમ કરવો ને સેવા કરવાનું કહે છે તે સર્વમાં મુખ્ય સેવા તે શું? જે મોટા એકાંતિકની અનુવૃત્તિ મન કર્મ વચીને રાખવી એ બીજી કોઈ સેવા નથી. સેવા તો બધી હોય, આગા પાછા થઈએ, સાફસૂફી કરી, રસોડા જે એ સેવા તો બધી છે, પણ સ્વામી કહું કે મોટા એકાંતિકની અનુવૃત્તિ મન કર વચને રાખવી એને એકથી કામ ના આવે. ત્રણે જોઈએ, મોટા એકની અનિવૃત્તિ મન કર વચને રાખવી એ બીજી કોઈ સેવા નથી. આનાથી બીજી કોઈ મોટી સેવા નથી. એટલે મોટાનો સમાગમ કરો અને મન કર વચને એની અનિવૃત્તિ પાડીએ એ જેવી કોઈ સેવા નથી. સેવા તો બીજી રસોડા જઈએ ને સાફસફાઈ કરીએ ને એ તો બધું છે જ, પણ મુખ્ય આ મન કહે છે ને મોટા એકાંતિકની મરજીને સાચવી એ બીજી કોઈ સેવા નથી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણી ઉદ્યમ કરે છે, જ્યાંથી કોટી કલ્પે ઉચ્ચારણ ના ભરવા ત્યારે ઉદ્યમ નહીં, એ જ અજ્ઞાન છે. જો ઘરબાર ખાલી કરીને નીકળી જવું તે, એટલે જ્યાંથી અચાનક ઉચ્ચારણા ભરવા, ઘરમાં ચોંટી રહેવાય, વાસ ના થઈ જાય, પાછું જન્મ લેવું પડે, તો ત્યાંથી અચાનક ઉચ્ચારણા ભરવા તે ઠેકાય ઉદ્યમ કરે છે. ત્યારે આપણે આ બધું મૂકી દેવાનું, 5-25 વર્ષનો મામલો છે એના માટે એ ચોંટી જાય અને વાસને હોય તો એ બધું ભરાઈ જાય, પણ જ્યાંથી અચાનક ઉચારા ભર અને જ્યાંથી કોટી કલ્પે ઉચારા ન ભરવા, કોટી કલ્પે કલ્પે જે ભગવાનને પામવા માટેને એ ત્યાં ઉદ્યમ જરાય નહીં. અને આ લોકનું બધું એ ખોટી કલ્પે ઉચ્ચાર ના ભરા તેને અર્થે ઉદ્યમ નહીં, એ જ અજ્ઞાન છે. અજ્ઞાન જો આપણે સહેજે બધાને આ લોકમાં જે ઉખડે હોય સ્મશાની હોય પણ પછી પાછા પદાર્થ જુએ એટલે પછી એમાં ભરી જાય કે આ તો કરવાનું છે, આ કરવાનું છે, રહી જાય છે, આ કરવાનું એમ પાછું ચોટી જાય. અને જ્યાં કોટી કલ્પે એ ભગવાનનું માર્ગ છે તેને તે કાંઈ નહીં, કોઈ ઉદ્યમ કરે નહીં. અને એ જ અજ્ઞાન છે, સ્વયં એ જ અજ્ઞાન છે. સ્વામિનારાયણ એ સ્વયં વાત કરી છે, વ્યવહારમાં તો કાંઈ કઠણ જ નથી. વ્યવહારમાં તો કાંઈ કઠણ જ, કાંઈ કઠણ નથી. એ તો સૌને આવડે. જે નાનું બાળક હોય પછી એમાં વ્યવહારમાં એ તો સૌને આવડે, એમાં કોઈ ધાકડું કરવું પડે નહીં. એ થોડું ગઈ ભૂલ થાય, સૌને સાઈટ કરે, પણ પછી તો સાઈટને 600 કરે એમાં. એટલે એ તો બધું બધાને આવડે, કોઈ મોટી વાત નથી. પણ જ્ઞાન માર્ગ સમજવું ને એ માર્ગને એ માર્ગે ચાલવું એ જ કઠણ છે. એ કરવા પણ એ જ છે. જ્ઞાન માર્ગ એ જ કઠણ છે. જ્ઞાન માર્ગ સમજવું પહેલાં તો સમજે, કારણ કે જ્ઞાન માર્ગ સમજવું એટલે કે આપણે ભગવાન બાજુ લઈ જાય છે, નિર્વાસનિક થવાય છે, એ બધું એ સમજવું. અને વાસના જરાક વાસના રહે તો જન્મ મન પાછું ચક્રાઈ ચડે, તો એ સમજવું કે આ જ્ઞાન માર્ગ, એ જ્ઞાન માર્ગ એ સમજવો. એટલે એમાંથી જન્મ મનમાંથી છૂટ્યા, અત્યંતથી કલ્યાણ થાય, એ બધું સમજવું. કે આને અને એ જ કઠણ છે, ને કરવાનું પણ એ જ છે. કરવાનું પણ એ જ છે. આપણે ખોટા ભરી રહ્યા છે. સ્વામિનારાયણે સ્વયં વાત કરી છે, કપાળમાં ચાંદલો કહી દર્પણમાં જુએ તે સામો દેખાય, તેમ જેટલું આજ સમજાય તેટલું દેહ મૂક્યા પછી પણ કામમાં આવશે. સ્વામી કઈ સરસ દર્શન. તમે અરીસામાં જોઈએ તો આપણે મોઢું દેખાય, બધું અંગ દેખાય, અને એમાંથી ખસીએ તો કાંઈ ન દેખાય. તો સ્વામીએ કહ્યું કે જેટલું અત્યારે કરીએ એટલું દેહ મૂક્યા પછી પણ કામમાં આવશે. એ જેમ હરિશાન દર્શન આપે એમ દેખાય, સમજાય. એટલે સ્વામી તો ઉત્તમ વાત કરી, આ દ્રષ્ટાંતો આપી આપીને પછી સિદ્ધાંતની વાત કરી. તો સિદ્ધાંતમાં આવી તેમ જેટલું આજ સમજાય તેટલું દેહ મૂક્યા પછી કામમાં આવશે. એટલે જેટલું સમજાય, એટલે આપણે દેહ મૂકીને મરી જવું છે, અને આ 5-25 વર્ષનો મામલો છે, અને એ બધું સમજાય, એટલે દેહ મૂક્યા પછી પણ કામમાં આવશે. એ ખરો માર્ગ તો આ જ છે. જે કોટિકલ્પે ઉચ્ચારણ ના ભરવાય એ સ્વામીકલ્પ, એ અને એ જ કરવાનું છે. અને સાચું તો એ જ છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ઉત્તમ તો ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે, ને મધ્યમ તો સાધુ થકી વાતે કહીને સમજે, ને કનિષ્ઠ કાળે કહીને સમજે, અને મુક્ત મોક્ષનો વિષય એ ત્રણની ક્રિયા વિશે ભેદ છે. ને કોઈ ક્રિયા કરવા પોતાને મૂંઝવણ થાય તો કહેવું છે, મને કંઈક બીજું બતાવો, પણ મૂંઝાવું નહીં. મૂંઝવણ આવે, મૂંઝવણ તો આવવાની જ છે, પણ બે પ્રકારની મૂંઝવણ છે. એક તો તમ તામસી મૂંઝવણ, એ પાછો વરે જ નહીં. અને સાત્વિક મૂંઝવણ હોય એ તો થોડુંક ટકોર થાય, પાછો વરી જાય. તો આપણે સાત્વિકી મૂંઝવણ, એ મૂંઝવણ તો આવવાની છે, મુજો ના એ સારું છે, એ તો ગબરગંડ કહેવાય. મુજો ના આવે તો કાંઈ બુરથલ જેવો કહે, પણ મુજન તો આવવાની, પણ મુજનમાં આળાવી તરી જવું નહીં. સ્વામી કહે બીજી ક્રિયા ઉપાડી લેવી, પણ મુજન તો રાખવી નહીં. કેમ કે બધું સારું છે, સાચું છે, બધું કામનું છે, અને આપણે અંતે આ જ બધું કામમાં આવશે. સ્વામિનારાયણ કહે, સ્વામી વાત કહીએ, આ જીવને મુઆ સુધી પણ આ લોકના મનસોબા છે. આ જીવને જો એક કાકા હતા, ધામમાં જવાની તૈયારી હતી, તો ઓલા કંઈ પૂછ્યું હતું લોકોને, તો કહ્યું કે આ 5 મિનિટ માટે પણ જીવડાવો તો સારું. જીવડાવ્યું, પણ એ કાકા તો દિવસ બધું મૂકીને જો આ વાછડું સાવણી ચાવી જાય છે, અને પછી લે મૂકી દીધું. 200-300 રૂપિયા ખર્ચ કર્યા, પણ આ કાઢ્યું. તે સ્વામી કહ્યું કે આ જીવને મુઆ સુધી પણ આ લોકના મનસૂબા છે. આ જ લોકનું બધું ભરાયેલું છે, પણ તે મૂકવા અને પરલોકના કરવા. હવે અંત અવસ્થા આવે તો ખાસ આખી જિંદગી ઉઠી, પણ અંત અવસ્થામાં તો મારાની બેસી સત્સંગ જ કરો, બીજું બધું મૂકીને બીજું બધું જે થવાનું થશે, પણ આપણું આ જીવનું સુધારવા માટે આપણે પરલોકનું કરવું, પરલોકનું ભાતું બાંધી લેવું. આ જીવને મુવા સુધી પણ આ લોકના મનસૂબા છે, પણ તે મૂકવા અને પરલોકના કરવા. ને આત્માને પરમાત્મા એ વાત મુખ્ય રાખવી. આપણે આત્મા જ છીએ, વિષય લોપી નાખતા હોય તો આત્મા જ છીએ આપણે. જેમ બે પગવારો હોય એ મનુષ્ય જ કહેવાય, ગમે હોય દાનત હોય ખોટી દાંત હોય, પણ તો મનુષ્ય જ કહેવાય. એમ સ્વામી કહ્યું કે આપણે આત્મા જ છીએ, મૂર્ત પાસે તો આત્મા જ છીએ. તો આત્માને પરમાત્મા એ બે વાત મુખ્ય રાખવી, એમ મહારાજનું મત છે. પણ એ વાતની પુષ્ટિના શબ્દ બહુ થોડા આવે, અને આ મહારાજનું મત છે એ પુષ્ટિના શબ્દ બહુ ઓછા આવે. પણ ત્યાગના, ભક્તિના અને ધર્મના એ આદિકના 1000 શબ્દ આવે, તેથી પણ એ માર્ગે ચલાતું નથી. જો આત્મા પરમાત્માની વાત ઉપર ચડી જવું, એની પુષ્ટિ થાય જ નહીં. અને બહુ કરે તો આપણે ત્યાગના, ભક્તિના, ધર્મના એ અધિકના 1000 શબ્દ આવે, તેથી પણ એ માર્ગે ચલાતું નથી. સારું છે, પણ તોય આત્મા પરમાત્મા મુખ્ય છે, અથવા પરમાત્મા રાખવા. પણ સિદ્ધાંત એ જ કરવાનું મહારાજ કહે છે, સિદ્ધાંત આ જ છે, આત્મા પરમાત્મા રાખવા. કે તમે આત્મા છો અને પરમાત્માની ભક્તિ કરી, એ બે મુખ્ય રાખવા. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીજે, અમારો મત તો અનેક પ્રકારની ક્રિયા કરાવી તો પણ ક્રિયારૂપ થવા દઈએ નહીં, કે તેવા બંધાવા દઈએ નહીં. આપણે બંધાવવાનું ભગવાનમાં છે, અને ક્રિયામાં બંધાઈ દઈએ તો મોટી ખોટ આવે. તો સ્વામીએ કહ્યું કે અમે અનેક પ્રકારની ક્રિયા કરાવીએ,

ખૂબ આભાર માનવો જોઈએ, એ ક્રિયામાં બંધાવા દે નહીં, એ તો કાંઈ અર્થ નથી. ક્રિયામાં બંધાવી દઈએ તો સામાન્ય સાધુ કે હરિભક્ત કહેવાય, તેમ બંધાવા દઈએ નહીં ને તેનો નિષેધ કર્યા કરીએ. અને ક્રિયા બંધાવા નથી દેતા એ તો ઠીક, પણ તેનો નિષેધ કર્યા કરીએ. અને સ્વામીની વાતમાં કેટલી વાતો છે, અને મહારાજી પણ જો અહીંયા જ બોર્ડ ભર્યું છે કે મહારાજ કે અમે જેમ વનમાં રહીએ એવી રીતે સત્સંગમાં રહીએ, અનેક માણસના ભીડામાં રહીએ તો પણ જેવું વનમાં મન રહે એવું મન રહે, તો જે મોટી ખૂબી છે. નહીં તો આપણે કાંઈ ના રહીએ, એકદમ ઉડી જઈએ. પણ સત્પુરુષ મળ્યા છે એની વિશેષતા છે, મોટપ છે, ક્રિયા બંધાવા ન દઈએ. ને બીજા ક્રિયા કરાવે તે તો તેમાં જોડી દઈએ, જોડી દઈએ તે ક્રિયારૂપ થઈને ક્રિયા કરે ને ક્રિયામાંથી નિવૃત્તિ પામે તો પણ તેના મનસુભા થાય. જો હવે ક્રિયા ભલે કરે અને એમાં જોડાઈ જઈએ પણ તોય એ ક્રિયા મૂકી દઈએ તો મનસુભા થયા કરે વારે વારે. એટલે કેટલું બંધન છે ક્રિયામાં, કેટલું બંધન છે આપણને. એટલે સત્પુરુષની આ મોટા મોટે દેન છે એ આપણે કોઈ રીતે બંધાવા ન દે. ને અમારો મત એવો છે ક્રિયા કરવામાં પણ ક્રિયારૂપ ન થવું, ને ક્રિયા મૂકીને પણ તેના મનસુભા ન કરવા. ને વ્યવહાર આવ્યો તે ક્રિયા તો કરવી પડે, પણ તેને કરીને જ પૂર્ણપણું માનવું નહીં. જે આપણે જરાક જાણપણ ખોઈએ એટલે ક્રિયામય થઈ જઈએ. આમ તો ક્રિયામય થઈ રહીએ છીએ, પણ તો ભગવાન સંત એ નિષેધ કર્યા જ કરે, નિષેધ કર્યા કરે તો માન પત્તો પડે. નહીં તો ખરેખર આપણે દેહરૂપ છીએ અને દેહમાં આવી જઈએ અને બધું ખોઈ નાખીએ. તો ભજન તો બાજુમાં રહેવું, ભગવાન જોડા ભગવાનને જોડા બાજુમાં રહેવું, અને ક્રિયારૂપ થઈએ. અને તોય પોતાના મનમાં માનીએ કે હું તો બધું ઘણું કરું છું, પણ ક્રિયારૂપ થઈ ગઈએ, ક્રિયા કરે એમાં કાંઈ ન મળે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, પ્રથમ સાધન કાળમાં તો પૂરું જ્ઞાન થાય નહીં, ત્યાં સુધી સત્સંગનું સુખ આવે નહીં. પ્રથમ આપણે શરૂઆતમાં આવ્યા બધા અને આપણે પોતાનું જોઈએ, આપણે તો જણાય કે પૂરું જ્ઞાન હોય નહીં તે વખતે આ બધું સુખ આવે નહીં, સત્સંગનું સુખ આવે નહીં. પ્રથમ સાધનકાળમાં તો પૂરું જ્ઞાન થઈ ને ત્યાં સુધી સત્સંગનું સુખ આવે ને. સત્સંગનું સુખ કંઈક જુદું જ છે, આપણે માનીએ છીએ. આપણે ખાવા પીવામાં બીજામાં બધી બધી ક્રિયામાં બંધાઈ જઈએ, પણ સત્સંગનું સુખ જુદું જ છે. હવે સત્સંગનું ખાવા પીવામાં સત્સંગનું સુખ માની લઈએ છીએ, પણ એ સત્સંગ સુખ જુદું. સત્સંગનું સુખ તો ભગવાનમાં જોડાણ થાય એ જ સત્સંગનું સુખ છે. તે કેની પેઠે તો જેમ પ્રથમ થોડા વરસાદ વરસે ત્યાં નદીમાં નવું જૂનું પાણી ભેળું થાય તે મૂળવું બગડે. જો આપણે થોડો વરસાદ પડે તો આ પગથિયા આ મંદિરના પગથિયા બધું ચીકણું બધું લપસી જાય એવું થઈ જાય, પણ બરાબરનો વરસાદ પડે બધું ધોઈ જાય તો વાંધો ના આવે.

તો સ્વામી કહ્યું કે સત્સંગનું સુખ એવી રીતે છે, અત્યારે આપણે બધું ભેળસેળ છે જે, અને ખરેખર સુખ આવતું નથી. ભગવાનમાં જોડે તો એકદમ આનંદ આવે, બધી ક્રિયા કરે, ખાવા પીવાનું બધું થાય, તો પણ ભગવાનમાં જોડાય તો વાંધો ના આવે. અને એ જ કરવાનું છે, ભગવાનમાં જોડાવાનું છે. પછી જ્યારે ઘણો વરસાદ થાય ત્યારે સર્વે નવું પાણી થાય તેમ બહુ સમાગમ કરતાં કરતાં સત્સંગ સુખ આવે છે. એટલે સમાગમની વાત આપણે માની ના લેવું, થોડો સમાગમ કર્યો અને જ્ઞાન થઈ ગયું, અને એક બે પ્રવચન કરી નાખ્યા બધું જ્ઞાન થઈ ગયું ના માનવું. આપણે તો જ્ઞાન થાય એ તો સ્થિર ધીર રહે અને કાંઈ અડે નહીં. પણ ભગવાનમાં જોડાણ હોય, બધું ખાવા પીયા તો બધું ક્રિયા કરવી પડે, દેહ છે એટલે બધું, પણ એમાં એના કરીને સુખ ના મળે તો જ ખરેખર. સ્વામિનારાયણ હરે, સ્વામી વાત કરી દીધી. કોઈકને ભગવાન પ્રધાન હોય ને કોઈકને વ્યવહાર પ્રધાન હોય, જો સ્વામી કહ્યું. અને બહુધા વ્યવહારમાં વ્યવહાર પ્રધાન હોય, એટલે વ્યવહાર તમે કાંઈ ના કરતા તો વ્યવહાર પ્રધાન હોય. વ્યવહારના સંકલ્પ થાય, દેહના ભાવનો સંકલ્પ થાય, એ વ્યવહાર પ્રધાન જ થયો. કે અને ક્રિયા કરીએ બહુ, પછી ક્રિયામાં રસ બસ થાય, પણ તોય ભગવાન સંબંધી ભગવાન સુધી સુખ આવે તે ક્રિયા બંધન ના થયું કહેવાય. જો શાસ્ત્રી મહારાજ યોગીઓ પ્રમુખ સ્વામીમાં બધું આપણને લાગે કે ભજન ક્યારે કરતા હશે, મારા ક્યારે ફેરતા હશે, પણ અખંડ મારા છે એ ક્રિયા જ ભગવાન માણીને કરે, ભગવાન માટે જ કરે છે એવું બધું કરે. જો આપણે બધાને દિવ્ય માને, મુક્તો માને, અને એ રીતે ક્રિયા કરે તો બંધન થાય જ નહીં. સ્વામિનારાયણ હરે, સ્વામી વાત કરીએ. કોઈકને ભગવાન પ્રધાન હોય ને કોઈકને વ્યવહાર પ્રધાન હોય, એ બેને બરાબર ફળ ક્યાંથી મળશે? માટે આ વાત પણ જાણી રાખવી, વ્યવહાર પ્રધાન હોય એને બેને ક્યાંથી સરખું ફળ મળે, માટે સ્વામી કે આ જાણી રાખવું. એટલે વ્યવહારમાં બંધાવું જ નહીં, એ ટૂંકમાં બધું ક્રિયારૂપ થઈને બધું ભેળસેળ થઈ જાય, કામમાં ના આવે. અને આપણે થાય છે જ બધું, બહુ જાણપૂર્વક રાખવાનું, ચેતવાની જરૂર છે, એ તો બંધન થાય. અને થોડું થોડું થોડું બંધન થતાં થતાં પછી આવે કે મારે સત્સંગ જ નથી એવું મનમાં થઈ જાય ત્યાં સુધી. એટલે ખૂબ જાણપૂર્વક રાખવાની જરૂરી છે. ક્રિયા ભલે કરવું જ પડે, ક્રિયા તો બધી આપણા રસોડામાં છાપસૂફીનો બધા વાસો બધી ક્રિયા તો કરી જ પડે, નહીં તો કોણ કરશે? તો કરે, પણ બંધાવવાનું નહીં, એ સ્વામીએ ખાસ કહ્યું છે. નહીં તો બધું આપણે જેવા હતા ને એવા રહીએ. સ્વામિનારાયણ રે, સ્વામી વાત કરી દે. આ દિન સુધી તો કારખાના કરાવ્યા, હવે તો જ્ઞાન, હવે તો જ્ઞાન દેવું છે તે ફરે જ નહીં. તો આજ સુધી કર જે આપણે ખૂબ જરૂર છે કારખાનીની બધી આ બધી ક્રિયા કરે, પણ સ્વામી સત્પુરુષ મળ્યા છે એટલે આપણે બહુ ફાવી ગયા છે. નહીં તો આપણે જડ થઈ જઈએ, એવા જડ થઈ જઈએ કે ક્રિયામાંથી બહાર જ ના આવે. આ દિન સુધી તો કારખાના કરાવ્યા, અને હવે તો જ્ઞાન દેવું છે, હવે તો
ज्ञान तो देता ज रहता है, पन बेसी ने जाणपू राखी कथा अर्था करी ने ज्ञान देवू छे। एवी रीते ज्ञान फरता फरता क्रिया करता करता ए न बके, એમાં બરકત આવે નહીં, જૂનું નવું પાણી ભેગું થાય એવું થાય। અને હવે તો જ્ઞાન દેવું છે તે ફરે જ નહીં, એટલે એવું જ્ઞાન દેવું છે જો ભગતજી મહારાજ શાસ્ત્રીમાં યોગ્ય કેટલી ક્રિયા કરતા, કેટલી હદ પાર, પણ તોય જરાક જરાય લેશ માત્ર બંધન થયું નથી તો બીજાને નિર્બંધ રાખી શકે, પોતે જ બંધાયેલો હોય તો બીજાને ક્યાંથી નિર્બંધ કરે। આ દિન સુધી તો કારખાના કરાવીને હવે તો જ્ઞાન દેવું છે તે ફરે જ નહીં, ફરે જ નહીં, એટલે ઘડીકમાં વ્યવહાર ઘડીકમાં જ્ઞાન એવું ના થાય, ફરે જ નહીં, એટલે ગમે એટલી ક્રિયા કરે તો એ ફરે જ નહીં, એવું એવી સમજણ એવું જ્ઞાન કરવું છે। અને એ સ્વામી કર્યું છે, આ બધા સત્પુરુષે એ જ કર્યું છે ને કરાયું છે। ને વરી કહ્યું છે સર્વેના સુખ જોવા ને સર્વેના રૂપ જાણવા, સર્વેના સુખ જોવા આપણે એ પણ આ ખાસ જરૂર છે। આપણે આ બધી નાશન છે એમ કરીને ઉપર મૂકી દેવું નહીં, પણ ડિટેલમાં ઉતરવું, અને આપણે તો જો અમે તો આ પત્ર વ્યવહાર કરીએ છીએ તો હરિભક્તોના બધાના દુઃખ દેખાય છે, એટલું બધું ભગવાન સત્સંગ કરે છે તો પણ ઘણું બધું દુઃખ આવે છે, એટલે એ જોવા આપણને એ ખાસ કરીને, અને મનન કરવું કે આમાં કેવું દુઃખ છે કેવું સુખ છે, ને સર્વેના સુખ જોવા ને સર્વેના રૂપ જાણવા, ને આ ભગવાન વિના બીજા કોઈ ભગવાનમાં માલ નહીં, આ ભગવાન વિના બીજા કોઈ ભગવાનનો માલ નહીં એવું જ્ઞાન શીખવું, એમાં તો આપણને નિષ્ઠા થઈ ગઈ છે એટલે કોઈમાં માલ મનાય એવું નથી। ને વરી કે ગિરનાર જેવડો કામ ને મોર મેરું જેવડું માન ને લોકાલોક જેવી વાસના એ સર્વેના મૂળ ઉખાડી નાખવા છે એવું જ્ઞાન આપવું છે। હવે એક ભરતજીને જંગલમાં ગયા રાજપાટમાં તો પણ બંધન થયું, તો આ તો ગિરનાર જેવો કામ ને મેરું જેવડું માન ને લોકાલોક જેવી વાસના એ સર મૂળ ખાડી નાખવા છે એવું જ્ઞાન આપવું છે। સ્વામીએ સંકલ્પ કર્યો છે એ આપવાના છે, એમનો સંકલ્પ અફળ ના જાય, પણ આપણે જોડાવું, જોડાયને તો પેલા રેલ ટ્રેનમાં ડબ્બા જોડાયેલા હોય પણ આંકડાથી ફસાયેલા હોય તે ખેંચી જાય, અને જે છૂટી ગયું તો ક્યાંય રખડી પડે, એટલે આટલી આટલી આપણી શરત છે, જો એ બધું કરશે પણ તમારે ગિરનાર જેવો કામ મેરું જેવું માન લોકાલગી વાસના એ સરળ મૂળ ઉખાડી નાખવા છે બધા। હવે કેટલી મોટી વાત છે આ કામ ક્રોધ માન અને વાસના, જો આપણે આ માર્ગે ચાલ્યા છે અને બહુ મોટી વાત છે, આ લોકમાં દેખાય બધું મોટું મોટું કારખાન બધું દેખાય, આપણે જો આ મોબાઈલ જેમાં આખું આખું દુનિયા આવી જાય કાંઈ બાકી ના રહે, કાંઈ તો એ લઈને બેઠા હોય તો અમથા અમથા પણ બીજું ત્રીજું જોઈ જાય, બધું ના કરવું જોવું ના હોય તો જોઈ જાય, તો આટલામાં બધું હવે ગિરનાર જેવો કામ મેરું જેવડું માન
એમાંથી ક્યાંથી વૃત્તિ નીકળે? આ સત્પુરુષ વિના કોઈ કાઢી શકે એમ નથી. અને એ સત્પુરુષ મળ્યા છે, પણ આપણે જોડાવું જોઈએ તો કામ થાય. ને સર્વેના મૂળ ઉખાડી નાખવા છે. કેવી સ્વામી વાત કરી! અને અંતરનો દોષ મેલ બધું કાઢી નાખવું છે, શુદ્ધ કંચન જેવા કરી મૂકવા છે. એ બધું સ્વામીનો સંકલ્પ છે, સત્પુરુષનો સંકલ્પ છે. અને એક બધું ક્રિયા કરાવે બધે એમાં એ રીતે જ ક્રિયા કરાવે છે. આપણે મોક્ષના માર્ગે આપણે ચૂકી ના જઈએ એ રીતે જ ક્રિયા કરાવે છે. બધી સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. આપણા દેહમાં જીવ ભેળો કોટાનકોટી સૂર્ય પ્રકાશ છે. આપણા દેહમાં જીવ ભેળો કોટાનકોટી સૂર્ય પ્રકાશ છે, પણ તે હમણાં દેખાય તો કોઈની ગણતી ના રહે એમ મહિમા કહેવા. કોઈ ખરેખર આ વાત સાવ સાચી છે. હવે એક જરાક ઐશ્વર્ય, જરાક થોડુંક પણ ઐશ્વર્ય આવે ફંટાઈ જાય ક્યાંય ને ક્યાંય. અને એમાં માલ માનીને આ જો સત્સંગનો જે વાત છે બધી ભૂલાઈ જાય અને રવાડે ચડી જાય. તો આ સ્વામીએ બહુ દયા કરી છે, આ બધું ઢાંકી રાખ્યું છે, કોઈ સામર્થ્ય આપી નથી. તે એમને એક જ લક્ષ્ય, એક જ બારું ખુલ્લું રાખે છે. મોક્ષના માર્ગે આપણે જઈ શકીએ અને બીજા બધા બારા બંધ કર્યા છે, નિયમે કરીને બધા બારા બંધ કરી દીધા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ત્યાગ વૈરાગ ને ધર્મ નિયમની કેટલીક વાતો કહી સ્વામી બોલે. તો કરવી એ વાત કરવાની કેમ હતી, પણ બતાવું કે આ બધા છે એના કરતાં ભગવાનમાં ગમે એવો જીવ હોય તો ભગવાનના ભક્તમાં આ તો બુદ્ધિ એ ચડે, બધા કરતાં ચડે. તો સ્વામીએ કહ્યું એટલે ધર્મ નિયમ ત્યાગ વૈરાગની કેટલી વાતો કરી, પણ સ્વામીએ કહ્યું આ બધા કરતા આત્મબુદ્ધિ ગમે એવો જીવ હોય પણ આત્મબુદ્ધિ ભગવાનના ભક્તમાં થાય તે ચડે, બધાથી સર્વોપરી થાય. અને મહારાજે કહ્યું કે સ્વામીએ કહ્યું કે એવો સત્સંગ તો રાત્રિ પ્રલય સુધી કરશું તારે થશે. રાત્રિ પ્રલય કેટલા વર્ષો થયા અને આ સ્વામી પોતે વાત કરે છે, એટલે એવો આત્મબુદ્ધિ. એટલે આ ટૂંકમાં સ્વામી સાથે જ આત્મબુદ્ધિની વાત છે. પણ સ્વામીએ ઘેરો ઘા નાખ્યો, કારણ કે રાત્રિ પ્રલય સુધી આ સત્સંગ કરશું તારા થશે તારે. અને એ કેટલી મોટી વાત કહેવાય, ગમે એવો જીવ હોય પણ ભગવાનના ભક્તમાં આ તો બુદ્ધિ એ સત્સંગ કહેવાય. આપણે સત્સંગ તો ગમે એટલું માનીએ, આ મારા ફેરવીએ, વસ્ત્ર તીર્થ કરીએ, આ કરીએ, આપણા પોતાના મંદિરો, બીજા તો પરોક્ષના તો બધા બધા, આપણા પોતાના મંદિરો બધું કરીએ. પણ તો સ્વામીએ કહ્યું ત્યાં ગયા શું છે, ત્યાં આગળ સમાન્ય નથી. પણ એને પણ સ્વામીએ કહ્યું કે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ ગમે એવો જીવ હોય પણ તે એ ચડી જાય, કેટલી મોટી વાત કહેવાય. અને રાત્રિ પ્રલય સુધી આપણે મથ્યા કરીએ, મંડ્યા મંડ્યા કરીએ તો મહારાજ કહે
કે આ ભગવાનના ભક્તમાં

महाराजनी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। આજથી 4 અબજ વર્ષ પૂર્વે પૃથ્વીનો ઉદ્ભવ થયો એવું મનાય છે। ત્યારથી માંડીને અત્યાર સુધી એટલે કે છેલ્લા 4 અબજ વર્ષની અંદર અત્યાર સુધી વિશ્વની ક્ષિતિજ ઉપર અનેક સંસ્કૃતિઓ ઉદય પામી છે અને અનેક સંસ્કૃતિઓ અસ્ત અને ધ્વસ્ત થઈ છે। આની અંદર કેટલીક સંસ્કૃતિઓએ બિલાડીના ટોપ જેવી દીવડી કે જે ખીલી અને ખરી ગઈ ક્ષણ જેવી આયુષ્ય ભોગવીને, કેટલીક સંસ્કૃતિઓ ઝાકળના બિંદુ જેવી બની રહી। ઝાકળનું બિંદુ સૂર્યના પ્રકાશમાં જેમ ચમકે છે એમ બીજાના આપેલા પ્રકાશથી સંસ્કૃતિઓ ચમકી, પરંતુ આપેલું અને તાપેલું જાજુ ટકતું નથી, એ સંસ્કૃતિઓ પણ કાળની ઘરતામાં વિલીન થઈ ગઈ। કેટલીક સંસ્કૃતિઓ એ પાણીના રેલા જેવી નીવડી, પાણીનો રેલો જમીન ઉપર આમ રેલવા માંડે આપણને લાગે ઘણો બધો આગળ જશે, પરંતુ જે જમીન ઉપર એ ચાલે છે એ જ જમીન ઉપર એ સુકાઈ જાય છે, એ જ જમીનમાં એ ચૂસાઈ જાય છે અને એની ઉપર એ જમીનની ધૂળ ફરી વળે છે। એમ કેટલીક સંસ્કૃતિઓ એ આ ભૂમિ ઉપર પાંગરી, પરંતુ જે ભૂમિ ઉપર પાંગરી એ જ ભૂમિની અંદર એ ચૂસાઈ ગઈ, સુકાઈ ગઈ અને એ જ ભૂમિની ધૂળમાં એ દટાઈ ગઈ। કેટલીક સંસ્કૃતિઓ ઝરણા જેવી હતી, એ ઉછળતી કૂદતી ઝરણાની જેમ આગળ વધવા માંડી, પરંતુ ઝરણું અંતે કોઈ મોટા પ્રવાહમાં વિલીન થઈ જાય છે, એમ કોક મોટી સંસ્કૃતિઓમાં બધી વિલીન થઈ ગઈ। આવી અનેક પ્રકારની સંસ્કૃતિઓની અંદર એક સંસ્કૃતિ 4 અબજ વર્ષના ઇતિહાસમાં એક મહાનદની જેમ, એક ધસમસતા પ્રવાહની જેમ એ વહેતી રહેલી છે, અને એ સંસ્કૃતિ છે આપણી ભારતની સંસ્કૃતિ, આપણી હિન્દુઓની સંસ્કૃતિ। વિશ્વની અંદર અત્યાર સુધી જેટલી કે સંસ્કૃતિઓ જન્મ લીધો છે એમાં અત્યંત વિલક્ષણ, અત્યંત વિશિષ્ટ આ ભારતની સંસ્કૃતિ છે, જેણે અનેક સંસ્કૃતિઓમાં પોતામાં સમાવી, અનેક ધર્મોને પોતામાં સમાવ્યા। એવું કહેવાય છે કે ભારત એટલે દરેક સંસ્કૃતિઓનું પિયર અને દરેક ધર્મોનું મોસાળ। આવો એક મહાપ્રવાહ અનેક સંસ્કૃતિઓને અનેક ધર્મોને પોતાની સાથે લઈને વર્ષોથી વહેતો રહ્યો છે, એ સંસ્કૃતિ વિશિષ્ટ કેમ, કેમ એ વિલક્ષણ છે, કેમ એ પોતે હજી સુધી ટકી છે, એના ઘણા બધા એ કારણો છે કેમ એ વિલક્ષણ છે, કેમ એ વિશિષ્ટ છે એના। પરંતુ એની એક વિલક્ષણતા, એની એક વિશિષ્ટતા એ હોય તો કહી શકાય કે આ સંસ્કૃતિ એ વિલક્ષણ એટલા માટે છે કે એની ઉપર જેટલા પ્રહારો થયા છે એટલા પ્રહારો હજી વિશ્વની કોઈ સંસ્કૃતિ ઉપર થયા નથી। ખાલી સંખ્યાની દ્રષ્ટિએ નહીં, પરંતુ જેટલા આકરા પ્રહારો આ સંસ્કૃતિ ઉપર થયા છે એટલા આકરા પ્રહારો કોઈ બીજી સંસ્કૃતિ ઉપર થયા નથી। કેવળ સંખ્યાની દ્રષ્ટિએ નહીં, કેવળ આકરાપણાની દ્રષ્ટિએ નહીં, પરંતુ જે ઊંડા ઘા સંસ્કૃતિ ઉપર લોકોએ પાડ્યા છે એવા ઘેરા ઘા પણ દુનિયાની હજી કોઈ પણ સંસ્કૃતિ ઉપર પડ્યા નથી, ને છતાં પણ આટલા સંખ્યાબંધ પ્રહારોની વચ્ચે પણ આ સંસ્કૃતિ આજે અડીખમ ઊભી છે। કેવળ અડીખમ ઊભી છે એટલું નહીં, પોતાની આગવી ઓળખ સાથે સંસ્કૃતિ અડીખમ થઈને ઊભી રહી છે। આ સંસ્કૃતિ ઉપર પ્રહારોની જે પરંપરા થઈ છે એની આપણે એક ઉડતી ઝલક જો આપણે જાણીએ તો પણ આપણને થઈ જાય કે શું આ સંસ્કૃતિએ સહન કર્યું છે। એનો ઇતિહાસ આપણે ઉપર છલો જોઈએ તો ઈસવીસન પૂર્વે 521 થી ઈસવીસન પૂર્વે 485 સુધી ઈરાનના રાજાઓ સાયરસ, કેમ્બેસિસ અને દારાયસ સિંધ અને પંજાબ ઉપર રાજ્ય કરી ગયા। ઈસવીસન પૂર્વે 326 આ ભૂમિની અંદર આવ્યો અને લૂંટફાટ કરી ગયો। ઈસવીસન 977 મહંમદ ગઝનીનો પિતા સુબુક્ત ગિન આવ્યો, એણે આ સંસ્કૃતિ ઉપર પ્રહારો કર્યા। ઈસવીસન 1001 થી 1026 25 વર્ષની અંદર મહંમદ ગઝની 1770 વખત આ ભૂમિ ઉપર આવ્યો અને આ સંસ્કૃતિને તોડતો રહ્યો। 1194 કુતબુદ્દીન ઐબક એણે પ્રહાર કર્યા। 1197 ની અંદર ઘોરીના સેનાપતિ બખ્તિયાર ખિલજીએ માત્ર 200 ઘોડેસવારો દ્વારા સમગ્ર નાલંદા વિદ્યાપીઠનો નાશ કરી નાખ્યો। ત્યાર પછી 1221 ની અંદર ચંગીસખાન આ સંસ્કૃતિ ઉપર તૂટી પડ્યો। 1224 અલ્લાઉદ્દીન ખિલજી આક્રમણ કર્યું। 1306 થી 1311 મલિક કાફુર આવ્યો। 1398 ની અંદર તૈમુર લંગ આવ્યો। 1473 ની અંદર મોહમ્મદ બેગડો આવ્યો। 1739 ની અંદર નાદિર શાહ આવ્યો। આ એવા રાજાઓ હતા, એવા લૂંટારા હતા કે જેણે ઘણી બધી નુકસાની કરી જેના નામ છે, બીજા નાના નાના આવી ગયા એના તો નામ નથી, ને આટલું જ નહીં, આ લોકો આવ્યા એના પહેલા ભારતની અંદર ગ્રીક, શક, સિથિયન, હુણ અને યુએચી લોકો આવીને આ સંસ્કૃતિને તોડવાનો પ્રયત્ન કરી ગયેલા। ત્યાર પછી આ બધા આવ્યા છે અને આ બધા આવીને ગયા ત્યારથી પૂરું ના થયું, ત્યાર પછી ધોળી ચામડી અને મેલી મુરાદો લઈને અંગ્રેજો આવ્યા, એમણે ઠંડા પ્રહારો આ સંસ્કૃતિને તોડવા માટે કર્યા, અને આટલું આટલું બધું થયા છતાં પણ આ સંસ્કૃતિ અડીખમ છે। જે સિતમોનો સિલસિલો આપણી સંસ્કૃતિએ સહન કર્યો છે એ વાંચીએ ને

ગમે તેવા પથ્થરદિલ માણસનું હૃદય પણ પીગળી જાય, છતાં પણ આશ્ચર્યની વસ્તુ એ છે કે આટલા બધા સીતમો પ્રહારો સહન કરવા છતાં પણ આ સંસ્કૃતિ ટકી છે. તો આપણને પ્રશ્ન થાય કે આ સંસ્કૃતિની પાસે એવું શું છે કે જેને લઈને એ પોતે અડીખમ ઊભી થઈ જાય છે, અને ઊભી થઈ જાય કેટલી હદ સુધી કે એક લૂંટારો એક શાસક આ સંસ્કૃતિ પર પ્રહાર કરીને ગયો હોય અને બીજો આવે ત્યારે બીજાને એવું જ લાગે કે જાણે આ સંસ્કૃતિની ઉપર કોઈ પણ પ્રકારનો પહેલા પ્રહાર થયો નથી, એવી પ્રકારે આ સંસ્કૃતિ બેઠી થઈ ગઈ હોય. તો કઈ વિશલ્ય કરણી, કઈ સંજીવની આપણી પાસે છે કે જેથી આ સંસ્કૃતિ ક્યારેય મરતી નથી? આ દેશ ઉપર આ સંસ્કૃતિ ઉપર મુસલમાનોએ આક્રમણ કરીને એટલા બધા મંદિરો તોડ્યા, એટલી બધી મૂર્તિઓ તોડી કે બનારસની અંદર મુસ્લિમો તોલ માપની અંદર ભાંગેલી મૂર્તિઓના ટુકડાઓ રાખતા, અને છતાં પણ આજે આ દેશની અંદર 35 લાખ હિન્દુ મંદિરો છે. તો શા માટે આ સંસ્કૃતિની અંદર એવું શું છે કે પોતે તરત પછી બેઠી થઈ જાય છે? આ સંસ્કૃતિની અંદર આવીને અનેક લોકોએ બળથી અને આયોજનથી ધર્મનું પરિવર્તન કરવાના પ્રયત્નો કર્યા છે અને કરતા રહ્યા છે, છતાં પણ આ દેશની 1 અબજની વસ્તીમાંથી 80 કરોડ જેટલા હિન્દુઓ છે. તો શા માટે આ સંસ્કૃતિનો નાશ થતો નથી? શા માટે આ સંસ્કૃતિ એ ધ્વસ્ત અને અસ્ત થતી નથી? એક કવિએ બહુ સુંદર વાત કરી છે કે યુનાન મિસર ઓર રોમા સબ મિટ ગયે જહાં સે, કુછ બાત હૈ એસી કી હસ્તી મિટતી નહીં હમારી, સદીઓ રહા હે દુશ્મન દોરે જહાં હમારે. કે યુનાનની સંસ્કૃતિ ચાલી ગઈ, સોક્રેટિસ ગ્રીસ અને એરિસ્ટોટલના ધાવણ પીને ઉછરેલી ગ્રીસ સંસ્કૃતિ વિલીન થઈ ગઈ, પિરામિડોની સંસ્કૃતિ ઇજિપ્તની પિરામિડની અંદર દટાઈ ગઈ ત્રિશંકુ આકારના પિરામિડમાં, એ ત્રિશંકુ સંસ્કૃતિનું પ્રતિબિંબ કદાચ ઉપર પડતું હશે ત્રિશંકુ પિરામિડ દ્વારા. તો આ બધી સંસ્કૃતિઓ એ ચાલી ગઈ. રોમન સંસ્કૃતિ જેની ધાક વાગતી આજે રોમન એમ્પાયર ખલાસ થઈ ગયું, છતાં પણ આ બધી સંસ્કૃતિ આટલી મોટી હતી એ તૂટી ગઈ. પરંતુ ભારત ઉપર તો સદીઓ રહા હે દુશ્મન દોરે જહાં હમારે, કે સદીઓથી આ સંસ્કૃતિ ઉપર પ્રહારો થયા છે છતાં પણ એ કેમ કડળભૂસ થઈને તૂટી નથી શકતી? તેના 3 આધારસ્તંભ એવા છે કે જે ગમે તેવા આક્રમણો અત્યાર સુધીના જે આક્રમણો થયા છે એના કરતા પણ વધારે જાલીમ આક્રમણ આ સંસ્કૃતિ ઉપર થશે, પણ 3 આધારસ્તંભ એવા સંસ્કૃતિના મજબૂત છે કે એનાથી આ સંસ્કૃતિને કોઈ પણ પ્રકારની ઊંધી આંચ આવતી નથી. એ 3 આધારસ્તંભ એમાંથી પહેલો આધારસ્તંભ છે એ શાસ્ત્ર છે. શાસ્ત્ર એક એવો આધારસ્તંભ આપણા ઋષિઓએ આપણને આપ્યો છે કે જેના આધારે આ સંસ્કૃતિ એ ક્યારે તૂટતી નથી. એવું કહેવાય છે કે હીરો, ગ્રેફાઇટ અને કોલસો આ ત્રણેય તત્વો એ કાર્બનની અંદરથી તૈયાર થતા હોય છે. કાર્બન જ અલ્ટિમેટ એના એટમ હોય છે. પરંતુ આપણે જોઈએ છીએ તો ગ્રેફાઇટ તો એકદમ બરડ હોય છે, ફટ દઈને તૂટી જાય. કોલસો પણ પગ નીચે કચરાને તૂટી જતો હોય છે, અને હીરો એની ઉપર હથોડીના ઘણ મારવામાં આવે ને તો પણ એ તૂટતો નથી, તરુ ભાંગીને ભૂક્કો થઈ જાય છે. અને હીરા ઉપર હથોડીના ઘા પડવા છે તે તૂટતો નથી, એનું કારણ છે કાર્બનના અણુઓની ગોઠવણી. ગ્રેફાઇટની અંદર એવું કહેવાય છે કે કાર્બનના જે અણુઓ એ ટેટ્રાહેડ્રલની અંદર ગોઠવાયા હોય છે. કેમેસ્ટ્રી તો તમે બધા ભણી હશે એટલે ખ્યાલ હશે. ત્યાર પછી બીજો આવે છે કોલસો, એની અંદર એમોર્ફસ સ્ટ્રક્ચર હોય છે કાર્બન અણુઓની, અને હીરાની અંદર હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરની અંદર ષટકોણીય રચના એ કાર્બનના અણુઓની હોય છે. એ અણુની ગોઠવણી એવી થાય છે કે જેને લઈને આવી એક મજબૂતાઈ હીરાની અંદર આવતી હોય છે. જો ગોઠવણ એક થઈ અને ગોઠવણના દ્વારા એ મજબૂતાઈ હીરાને પ્રાપ્ત થઈ. શાસ્ત્રો સંસ્કૃતિને મજબૂત કરે છે ગોઠવણ કરી આપીને. 3 પ્રકારની ગોઠવણ શાસ્ત્રો કરી આપે છે કે જેને લીધે સંસ્કૃતિ તૂટતી અટકે છે. એક ગોઠવણ કરે છે સંબંધની, બીજી ગોઠવણ કરે છે સમાજની, ત્રીજી ગોઠવણ કરે છે સમજની. સંબંધની ગોઠવણી આપણા શાસ્ત્રે આપણને કરી આપી છે. માતા અને પિતા, પત્ની અને પતિ, ત્યાર પછી ભાઈ બહેન, દીકરી પિતા, આ બધા જે સંબંધો છે માનવ જીવનના એને એટલા બધા સુંદર રીતે ભારતના શાસ્ત્રોએ ગોઠવી આપ્યા છે. એને લીધે એક પ્રકારનો સંયમ આપોઆપ આ ભૂમિ ઉપર વસતા મનુષ્યોની અંદર પેદા થયો છે. તમે જોજો તો ભારતની અંદર ગમે તેવા કામાંધ પુરુષો અને સ્ત્રી હશે તો પણ દરિયા કિનારે તમને ઉઘાડા નહીં જોવા મળે. તો આ સંબંધોના આધારે સંયમ એવો આવ્યો છે આપણા પ્રજાની અંદર, અને સંયમના દ્વારા એક ચારિત્ર્ય ઘડાયું છે આ પ્રજાનું, અને એને લીધે આ સંસ્કૃતિ ટકતી હોય છે. કાકા કાલેલકરે જીવન સંસ્કૃતિ નામના પુસ્તકમાં એક બહુ સુંદર વાત લખી છે કે સંયમ એ સંસ્કૃતિનું મૂળ છે. જેમ 25 વર્ષ સુધી દ્રઢ બ્રહ્મચર્ય રાખનારની પ્રજા સુદ્રઢ બનતી હોય છે, તેમ સંયમના અંગે નિર્માણ થયેલી સંસ્કૃતિ પ્રભાવશાળી અને દીર્ઘજીવી હોય છે. આપણા ઋષિઓએ તપ અને બ્રહ્મચાર્ય દ્વારા મૃત્યુ પર વિજય મેળવી એક અમર સંસ્કૃતિને જન્મ આપ્યો. આપણા સાધુઓએ તપશ્ચર્યાના પરિણામે આર્ય સંસ્કૃતિનો વિસ્તાર થયો.

શંકરાચાર્યની તપશ્ચર્યાથી હિન્દુ ધર્મનું સંસ્કરણ થયું, મહાવીર સ્વામીના તપ વડે અહિંસા ધર્મ ફેલાયો, સાધુ અને સંયમી જીવન ગાળીને શીખ ગુરુઓએ પંજાબમાં જાગૃતિ આણી, ત્યાગના નિશાન નીચે જ સાદા મરાઠાઓએ સ્વરાજ્ય સ્થાપ્યું, બંગાળના ચૈતન્ય મહાપ્રભુ મુખ શુદ્ધિને માટે પણ વધારાની હરડે રાખતા નહીં, તેમાંથી જ બંગાળની વૈષ્ણવ સંસ્કૃતિ વિકાસ પામી, સંયમ પ્રથમ તો કર્કશ અને નિરસ લાગે છે પણ તેમાંથી સંસ્કૃતિના મધુર ફળ આપણને મળતા હોય છે, તો આપણા શાસ્ત્રોએ આ જે સંબંધ આપણને ગોઠવી આપી એનાથી જે સંયમનું નિર્માણ આ દેશમાં થયું છે એના આધારે આ સંસ્કૃતિ પોતે ટકી છે અને આ એક સંસ્કૃતિનો આધારસ્તંભ શાસ્ત્ર આ રીતે બને છે. બીજી વાત કે શાસ્ત્ર છે એ સમાજની પણ ગોઠવણ કરી આપે છે. સમાજની અંદર જે ચાર વર્ણ અને જે ચાર આશ્રમની ગોઠવણ આપણા શાસ્ત્રોએ કરી આપી છે એના આધારે આ સંસ્કૃતિને ઊની આંચ આવતી નથી. આવા સમયે તમારામાંથી કદાચ કોકને પ્રશ્ન થશે કે ભાઈ આ જે ચાર વર્ણ અને ચાર આશ્રમની વ્યવસ્થાઓ કરી આપી અને એના લીધે જે ફાટફૂટો અંદર અંદર પડવા માંડી એના લીધે જ આ બધા પ્રહારો થયા છે. કારણ કે એ વખતના રાજાઓ અંદર અંદર આવી રીતે કુસંતની અંદર ખદબદતા, એ વખતની જે જ્ઞાતિઓ એકબીજાને સહકાર આપતી નહીં કે આપણી ઉપર ક્યાં આક્રમણ થયું છે, આ તો શુદ્રોને જ રંજાડ થાય છે ને, અને આ રીતે વર્ણ વ્યવસ્થાના લીધે જ આ ભારતને સહન કરવું પડ્યું છે. ભારતની અંદર શૂરવીરોનો અભાવ નહોતો પણ એકતાનો અભાવ હતો, એટલે આ બધી આ ફાટફૂટ આ સંસ્કૃતિમાં પડવાના સંજોગ ઉભા થયા, આવું કદાચ કોકને લાગે પણ એ વાત ખોટી છે. આપણા શાસ્ત્રોએ જન્મને કારણે વર્ણ વ્યવસ્થા કરતા વૃત્તિના કારણે વર્ણ વ્યવસ્થાને વધારે પ્રાધાન્ય આપેલું છે, પરંતુ આપણે એવી કઈ ગેરસમજ કરી બેઠા કે જન્મ દ્વારા વર્ણ વ્યવસ્થા ચાલવા માંડી. મહાભારતના વન પર્વની અંદર સર્પ યોનિને પામેલા નહુષ રાજા અને યુધિષ્ઠિરનો સંવાદ આવે છે, એની અંદર યુધિષ્ઠિર રાજા એ નહુષને કહે છે કે શુદ્રે તો યદ ભવેત લક્ષ્મણ દ્વિજે તચ્ચ ન વિદ્યતે, નવે શુદ્રો ભવેત શુદ્રો બ્રાહ્મણો નચ બ્રાહ્મણ, યત્ર એતત લક્ષ્યતે સર્પ વૃત્તમ સ બ્રાહ્મણ સ્મૃત, યત્ર એતન ન ભવે સર્પ તે શુદ્રમ ઇતિ નિર્દિશેત. કે શુદ્રની અંદર પણ જો બ્રાહ્મણના લક્ષણ દેખાય તો તમારે એને બ્રાહ્મણ સમજો, અને બ્રાહ્મણની અંદર જનો સિવાય બીજું કોઈ બ્રાહ્મણનું લક્ષણ ના હોય તો પણ એને શુદ્ર સમજો. આવી ગોઠવણો એ આપણા શાસ્ત્રોની કરી છે, કહેતા કે વૃત્તિ ઉપર વર્ણ વ્યવસ્થા આધારિત છે, જન્મ ઉપર નહીં, પરંતુ આપણે ગેરસમજ કરી બેઠા અને જન્મના આધારે બધા વર્ણોના ભાગલા પાડી દીધા. આપણા શાસ્ત્રોએ કહ્યું કે બ્રાહ્મણો મુખમાં સિદ્રા બાહો રાજન્ય ક્રેતઃ ઉરુ તદ્વૈશ્ય પદ્યામ શુદ્રો અજાયત, કે બ્રાહ્મણો છે ભગવાનના મુખમાંથી જન્મ્યા, પછી ક્ષત્રિયો છે ભગવાન હાથમાંથી જન્મ્યા, ઉરુમાંથી વૈશ્ય થયા સાથળમાંથી, અને ચરણમાંથી શુદ્રો નીકળ્યા, ચરણ નીચા એટલે શુદ્રો પણ નીચા. પણ આપણે ભૂલી ગયા કે ભગવાનની પહેલી પૂજા ચરણની થાય છે અને પછી મુખ સુધી લોકો પહોંચતા હોય છે. તો એકચ્યુઅલી એવું કઈ હતું જ નહીં કે આ વર્ણ ઊંચો ને આ વર્ણ નીચો, પરંતુ આપણે કઈક એવી ગેરસમજ કરી બેઠા ને એને લીધે એકતાની અંદર તૂટ પડી. છતાં પણ શાસ્ત્રો છે ને માતા જેવા છે, જેમ માતા હોય પોતાના બધા જ બાળકોને સરખી ભાગે બધું જ વેચી આપે ખાવાની વસ્તુ, છતાં પણ આપણે જોઈએ છીએ કે બાળકો છે ને બટકા માટે બાટકવા માટે પાછા, પણ એ વખતે પાછી માતા એની પરિસ્થિતિ ઠાળે પાડી આપે. એમ શાસ્ત્રો કહ્યું કે કાંઈ વાંધો નહીં, મેં તો આવી રીતે વર્ણ વ્યવસ્થા કઈ પાડી નહોતી, છતાં પણ તમે ગેરસમજને લઈને અંદર અંદર ઝઘડવા માંડ્યા, અને એ વખતે પણ શાસ્ત્રોએ આવી અને આપણને વધારે તૂટતા અટકાવ્યા અને આપણને ટકાવ્યા. તુલસીદાસે રામાયણની અંદર લખ્યું કે લિંગ વિધિ લિંગ થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય મોહિન દૂજા, શિવ દ્રોહી મમ ભગત કહાવા, સો નર સપને હું મોહિન પાવા. રામ ભગવાને શિવલિંગની પૂજા કરી અને પછી આ વાત કરી કે જે શિવનો દ્રોહી છે એ મને કોઈ દિવસ પામશે નહીં. કારણ કે ભારતનો જે ચારેય વર્ણોનો સમાજ છે ને, મુખ્ય તો કૃષ્ણ રામ અને શિવની ઉપાસના એ 200 વર્ષ પહેલા કરતો, અને એની અંદર પણ અંદર અંદર પાછી આવી પ્રકારની ટકરામણો થયા કરતી. શિવપંથી હોય એ પોતે પોતાની માન્યતા પ્રમાણે ચાલે, વૈષ્ણવ કપડું સીવડાવવા જવું એમ ના બોલે, કપડું સંધાવવા જવું છું એમ બોલે, સીવડાવવામાં પણ પાછું શિવ આવી જાય એટલે એ નહીં બોલવાનું. હવે એની અંદર પાછું આટલું બધું ચાલતું હતું. એ વખતે તુલસીદાસે આ રામાયણની રચના કરી અને તુલસીદાસે આ રામ ભગવાનનું આવું ચરિત્રનું ચિત્રણ કર્યું, અને એને લીધે લોકોને લાગ્યું કે ભાઈ રામને શિવ અંદર અંદર નથી ઝઘડતા, આપણે શું કરવા ઝઘડવું, અને એ રીતે એકતા ધીમે ધીમે વધવા માંડી. રામાયણના રામ એ ગુહને ત્યાં ગયા, રામાયણના રામ એ વાનરોને ભેટ્યા, એમણે રીંછ સાથે દોસ્તી બાંધી, એ પેલી શબરી ભીલડીના ત્યાં ગયા, અને એ બધાને લાગ્યું કે ભગવાન જયારે આવો કોઈ ભેદભાવ નથી રાખતા ત્યારે આપણે શા માટે અંદર અંદર ઝઘડવું. વ્યાસજીએ ભાગવત લખ્યું, તે ભાગવતની અંદર કૃષ્ણ ભગવાનને પેલી કુબજાના અંગરાગ આલેપતા લેખ્યા, એ કૃષ્ણને એમણે સામાન્ય દાસી પુત્ર વિદુરની ભાજી આરોગતા કયા, એ કૃષ્ણને ગોપીઓ જે ભરવાડણ હતી એના સંગે રાસ રમતા લખ્યા, અને બધાને લાગ્યું કે આપણા ભગવાન એક છે તો શા માટે આપણે જ્ઞાતિઓને કારણે અંદર અંદર ઝઘડ્યા કરવું. અને એમ કરતા કરતા આ જે સમાજના ચાર વર્ણો ચાર આશ્રમો જુદા જુદા ફંટાઈ જતા હતા એ બધા એક આવ્યા,
અને આ તુલસીદાસના રામાયણે કે એ વ્યાસના ભાગવતે કે એ ભગવાન સ્વામિનારાયણની શિક્ષા પત્રીએ આવી રીતે એકનિષ્ઠ ભક્તિના જોર ઉપર લોક માધ્યમ દ્વારા ગસાઈને ક્ષીણ થતી હિન્દુ સંસ્કૃતિને રોકતો એક બંધ બાંધી દીધો. અને વિનોબા જેવા પોતે બોલી ગયા કે નાસ્તિકતાનો એક પ્રવાહ આ સંસ્કૃતિ ઉપર આવી રહ્યો હતો, પણ એમાં આખી સંસ્કૃતિ એ તણાઈ જવાની હતી, પરંતુ એની અંદર આપણા શાસ્ત્રોએ એ વિદેશી હુમલાને ખાળી દીધો, આ શાસ્ત્રે બધાને એક કરી દીધા અને આ સંસ્કૃતિને વળી પાછું એ નૂતન જીવન પ્રાપ્ત થયું. તો આ પ્રકારે એક એને સમાજની પણ આપણને ગોઠવણ કરી આપી છે. અને ત્રીજી વસ્તુ છે સમજની ગોઠવણ. સમજ એટલે એક શાણપણ, સમજ એટલે એક વિવેક, કે જે વિવેકના લીધે જે શાણપણના લીધે આખો સમાજ ટકી શકે, આ પૃથ્વી પર વસતા પ્રત્યેક મનુષ્ય જીવી શકે. આજે ભારતના શાસ્ત્રોએ જેવું આ ટકી રહેવાનું શાણપણ, ટકી રહેવાનો વિવેક શીખ્યો છે, એવો વિવેક દુનિયાના કોઈ બીજા શાસ્ત્રોની અંદર આપણને એવું કહેવાય છે કે આજે વિશ્વની અંદર આખી પૃથ્વીને 30 વાર આપણે ખલાસ કરી શકીએ એટલો શસ્ત્રોનો જથ્થો એકત્રિત થઈ ગયો છે. 1981 ની અંદર 14મી જાન્યુઆરી જયારે જીમી કાર્ટર અમેરિકાના પ્રમુખ પદેથી ઉતર્યો નીચે, એ વખતે પોતે બોલતો ગયેલો કે હવે પછીનું યુદ્ધ એ અણુયુદ્ધ થશે, અને એ અણુયુદ્ધની અંદર બીજા વિશ્વયુદ્ધમાં જેટલો વિનાશ થયેલો એટલો વિનાશ પ્રત્યેક સેકન્ડે થવાનો છે. તો આટલી બધી ભયાનકતા, આટલી બધી વિનાશકતાના આરે આવીને આપણે ઉભા રહી ગયા છે. આજે એટલો બધો વિનાશ એ પ્રબળ બન્યો છે કે એવા બોમ્બ શોધાયા કે માણસ પોતે મરી જશે, પરંતુ આ જે જડ વસ્તુઓ છે ને એક કઈ નાશ નહીં પામે. એટલે આપણું તૂટેલું સ્લીપર એમ નહીં એમ રહેશે ને આપણે ઉપડી જઈશું, આપણી કિંમત આપણા તૂટેલા સ્લીપર કરતા પણ ચાલી ગઈ. તો આ પ્રકારની એક પરિસ્થિતિ આજે વિશ્વની અંદર ઉભી થઈ છે, કારણ કે આ એક શાણપણ આપણે ગુમાવ્યું છે, આપણે એક વિવેક ગુમાવ્યો છે કે આપણે પોતે જ આપણને નાશ કરવા માટે બેઠા છીએ, આપણે પોતે જ આપણને મારવા માટે બેઠા છીએ. એક વાર બે માણસો હતા ને ભેખડની ધાર ઉપર તલવારથી લડાઈ કરતા હતા, ત્યારે કોઈક નીચે ઉભેલા ડાયા માણસે કહ્યું કે અલ્યા આટલી ઊંચી ભેખડ ઉપર તમે જઈને આ તલવારબાજી કરો છો, પરંતુ જો નીચે પડશો તો તમે બે મરી જશો, માટે ડાયા થઈને પાછા આવી જાઓ. ત્યારે બે માંથી એક જણાએ શું કહ્યું કે સામે વાળો ડાયો થશે ને પછી હું ડાયો થઈશ, ત્યાં સુધી આ તલવારબાજી ચાલુ રહેશે. એ લોકોને ખબર નથી કે તલવારની ધાર કરતા ભેખડની ધાર વધારે ખતરનાક છે, પડશો તો તલવાર સાથે બે જણ મરશો. તો આ પ્રકારની અણસમજ એ આજે પૃથ્વી ઉપર વસતા એ મનુષ્યોની અંદર વધી છે, ત્યારે એ પરિસ્થિતિની અંદર આપણને ટકી રહેવાનું જે શાણપણ એ આપણા શાસ્ત્રોએ આપ્યું છે. આ દેશના ઋષિઓએ સંસ્કૃતિનું પારણું ઝુલાવતા ઝુલાવતા આપણને વિદ્યાની સાથે આપણને વિવેક પણ ખૂબ જ ધરબી ધરબીને પાયો છે. આપણી સંસ્કૃતિના બે પાત્રો થઈ ગયા, એક હતો અર્જુન ને બીજો હતો અશ્વત્થામા. અર્જુનની પાસે વિદ્યા પણ હતી અને એની પાસે શાણપણ પણ હતું, અને અશ્વત્થામાની પાસે વિદ્યા હતી એની પાસે શાણપણ નહોતું, તો અંતે પોતે નાશને પામ્યો, કારણ કે એને બ્રહ્માસ્ત્ર છોડી દીધું. વિદ્યા હતી એની પાસે બ્રહ્માસ્ત્ર છોડવાની, પણ એ છોડી દીધું, પણ એ શસ્ત્ર કેમ પાછું વાળ્યું એની પાસે એને જ્ઞાન નહોતું, અને એના લીધે એ અશ્વત્થામા પોતે એ મર્યો. જયારે અર્જુનની પાસે વિદ્યા હતી, પરંતુ એના રથની લગામ એ કૃષ્ણ ભગવાનના હાથમાં હતી, એને વિવેક આપનારો પુરુષ એની સાથે હતો, એટલે અર્જુનની વિદ્યા એ વિવેકની લગામને કારણે એ સફળ નીવડી. આજે વિશ્વની અંદર વિદ્યાઓ બહુ વધી ગઈ છે. બેન્જામિને કહ્યું છે કે વી હેવ મોર એજ્યુકેટેડ પીપલ ધેન એટ એની ટાઈમ ઇન ધ હિસ્ટ્રી. દુનિયાની અંદર ક્યારેય નહોતા એટલા બુદ્ધિશાળી માણસો આજે છે, છતાં પણ એ બુદ્ધિનો ઉપયોગ એ વિનાશની અંદર જ આવી રહ્યો છે. સંબંધ, સમાજ અને સમજ, આ ત્રણ ગોઠવણો આપણા શાસ્ત્રે આપણને એવી આપી છે કે જેનાથી આ સંસ્કૃતિ એ અનેક પ્રહારો થયા છતાં પણ એ નાશ પામતી નથી. જવાહરલાલ નહેરુ જેવા પણ એકવાર બોલેલા કે ભારતની અંદરથી રામાયણને મહાભારતને ખેંચી લેવામાં આવે તો શું બચે, તો કે ભારત ભારત મટી જાય. ભારતનો આત્મા એ આ શાસ્ત્રોએ ઘડ્યો છે, ભારતની સંસ્કૃતિનો પ્રાણ એ આ શાસ્ત્રો છે, એના આધારે આ સંસ્કૃતિ ટકી છે. તો આ એક આધારસ્તંભ આપણો મજબૂત છે. હવે બીજો આધારસ્તંભ આવે છે, એ આધારસ્તંભ છે મંદિર. ભારતની સંસ્કૃતિનો આધાર સ્તંભ એ મંદિરો છે, અને એટલા માટે આ સંસ્કૃતિને એ ક્યારેય ઊની આંચ આવતી નથી. એના પણ ત્રણ કારણ છે કે કેવી રીતે મંદિર એ સંસ્કૃતિનો આધાર સ્તંભ બને છે, કેવી રીતે મંદિર છે સંસ્કૃતિને ટકાવે છે. તો પહેલું કાર્ય મંદિર શું કરે છે, એ ભગવાનમાં શ્રદ્ધા દ્રઢ કરાવે છે. અને ફેથ ઇઝ લાઈફ એન્ડ ડાઉટ ઇઝ ડેથ. શ્રદ્ધા છે ને એ જ જીવન છે, અને શંકા છે ને એ જ મૃત્યુ છે. આ વાત એ વિવેકાનંદ સ્વામીએ કરી છે. વિવેકાનંદ સ્વામી પોતે કહેતા કે વિશ્વની કોઈ પણ પ્રજાની તાકાતનો મુખ્ય સ્ત્રોત એની ભગવાનમાં શ્રદ્ધા જ રહેલી છે, અને જે દિવસે એ પ્રજાએ ભગવાનમાં શ્રદ્ધા ગુમાવી અને ભૌતિકતાને સર્વસ્વ માનવા માંડ્યું, એ દિવસથી એ પ્રજાનું મૃત્યુ થયું છે. જેને સમગ્ર વિશ્વની અંદર ભારતનો જય જયકાર કર્યો, હિન્દુ સંસ્કૃતિનો જય જયકાર કર્યો, વિવેકાનંદ કહેતા
કે કોઈ પણ પ્રજાની તાકાત એ ભગવાનમાં શ્રદ્ધા ઉપર અવલંબે છે. બીજી એક વ્યક્તિ ભારતમાં થઈ ગઈ કે જેણે પાછલા 100 થી 125 વર્ષમાં ભારતને વિશ્વકક્ષાએ લાવીને મૂકી દીધું, ભારતની છાપ સુધારી, એ હતા ગાંધીજી. એ ગાંધીજી એકવાર રાજકોટની અંદર આવેલા, ત્યાં આગળ કાઠિયાવાડી રાજકીય પરિષદની કારોબારી સમિતિની મિટિંગ હતી અને એની અંદર ચર્ચા નીકળી કે સત્યાગ્રહી તરીકેની મુખ્ય શરતો શું, સત્યાગ્રહી કોને કહેવાય. એની અંદર ગાંધીજીએ વાત કરી કે સત્યાગ્રહીની પહેલી શરત એ છે કે એને ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ. ત્યારે એમના જે સાથીદારો કેટલાક હતા એમણે કહ્યું કે કોઈ માણસ સત્યના માર્ગે ચાલતો હોય, કોઈ માણસ નીતિના માર્ગે ચાલતો હોય, કોઈ માણસ કોઈ જિંદગીમાં ખોટું ના કરતો હોય, એ વ્યક્તિ ભગવાનમાં ન માને તો શું ના ચાલે. ત્યારે ગાંધીજીએ એવું કહ્યું કે ભગવાનમાં શ્રદ્ધા વગર કોઈ પણ વ્યક્તિ એ ટકી શકે નહીં. અને પછી એમણે બહુ મુદ્દાની વાત કરી કે હું મારા 50 વર્ષના સત્યાગ્રહના અનુભવથી કહું છું કે માણસ ઉપર જયારે આફત તૂટી પડે છે ત્યારે છેલ્લી ઘડીએ ભગવાન સિવાય તેને કોઈ આધાર રહેતો નથી. માટે તે વખતે જો તે ન માને ભગવાનમાં તે છેવટે તૂટી પડે છે અને વહેલો મોડો ચોક્કસ એ નાશ પામે છે. તો એ પોતે માનતા કે ભગવાનમાં શ્રદ્ધા છે ને એ જ આપણને ટકાવવા માટે એ પૂરતી છે. આ ગાંધીજી એ સામાન્ય નહોતા. જેણે હિટલરને હંફાવ્યો એવા ઇંગ્લેન્ડને એમણે લાકડી ઉગામ્યા વગર આ ભારતની બહાર ફેંકી દીધું. જેનો સૂર્ય ક્યારેય વિશ્વની અંદર આથમતો નહીં એ બ્રિટિશ રાજ સત્તા, એની સામે એક પણ ગોળી ચલાયા વગર એના પાયા 150 વર્ષના તે ઉખાડીને ફેંકી દીધા. એ ગાંધીજી કહેતા કે ભગવાનમાં શ્રદ્ધા વગર એ કોઈ પણ વ્યક્તિ એ વહેલી મોડી ચોક્કસ એ ભાંગી પડતી હોય છે. તે ભગવાનમાં શ્રદ્ધા આ મંદિરો દ્વારા ટકતી હોય છે. એ મંદિરોમાં જે ભગવાન હોય છે એના દ્વારા એ શ્રદ્ધા ટકતી હોય છે. બીજી વસ્તુ કે મંદિરો શું કાર્ય કરે છે, તો આ મંદિરો દ્વારા દૈવી પુરુષોનું નિર્માણ થતું હોય છે. બાઇબલની અંદર સોડમ શહેરની એક કથા આવે છે. એની અંદર વાત એવી છે કે એક વાર સોડમ શહેરની અંદર જ્યારે કોઈ પણ દૈવી માણસ એ ભગવાનને દેખાયો નહીં ત્યારે ભગવાને એ શહેરનો નાશ કરી નાખ્યો. પહેલા એમણે કહ્યું હશે કે આમાંથી કોઈ એક સારો માણસ લઈ આવો તો હું આ શહેરને જીવતું રાખું, ને ત્યારે એનો નાશ કરી નાખીશ. પણ એક પણ માણસ એવો દૈવી ગુણવાળો મળ્યો નહીં, અંતે એ શહેરનો નાશ થયો. આ કથા આપણને એટલું સમજાવે છે કે વિશ્વ છે ને એ દૈવી ગુણોની વ્યક્તિઓ દ્વારા ટકતું હોય છે, એની દ્વારા એ પોતે જીવંત રહેતું હોય છે. જેમ કોઈ શેઠિયો હોય કે સારો કારકુન હોય તેને એક્સટેન્શન આપે કે ના તારી એવરેજ પૂરી થાય છે આ નોકરીમાં, પરંતુ તું 2 વર્ષ વધારે નોકરી કરીજે, એમ સારા માણસોને જોઈને એ ભગવાન આ વિશ્વને એક્સટેન્શન આપતા હોય છે કે ના વાંધો નહીં આટલા તો સારા માણસો છે ને. તો એના દ્વારા આ ટકતું હોય છે. એટલે જ એક ઉક્તિમાં એવું કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં મંદિર બને ને તો બ્રહ્માંડની આવરદા 10,000 વર્ષ વધી જાય છે. કારણ કે મંદિરો દ્વારા આવા દૈવી માણસો એ નિર્માણ પામતા હોય છે. તો આ મંદિર છે એનું એક કાર્ય આ છે કે માણસોને દૈવી બનાવે છે, એની અંદર એવા સદગુણો આપે છે. જન્મથી તો આપણે દૈવીને આસુરી બંને સંપત્તિઓને લઈને જ આવતા હોઈએ છીએ, પરંતુ આપણો આસુરી ભાવ એ ધીમે ધીમે જો એવું વાતાવરણ ના મળે ને તે વધતો જતો હોય છે, અને જો દૈવી વાતાવરણ મળે તો દૈવી ભાવ પણ વધતો જાય. તો એ દૈવી વાતાવરણ આપણને આ મંદિરો દ્વારા પૂરું પડતું હોય છે અને આપણે બધા જ એ દૈવી ગુણોવાળા આ મંદિરોને લીધે બનતા હોઈએ છીએ. ભાગવતની અંદર દેવો અને અસુરોની વાત આવે છે. દેવો અને અસુરોના પિતા એક જ હતા, કશ્યપ ઋષિ, પરંતુ એમની માતાઓ જુદી હતી. દૈત્યોની માતા હતી, એનું નામ હતું દીતિ, અને જે દેવતાઓ હતા એની માતાનું નામ હતું અદિતિ. પરંતુ એકવાર જે દીતિ હતી એને કશ્યપની પાસે ગેરસમયે આ અંગ સંગના સુખની માગણી કરી. કશ્યપ ઋષિએ કહ્યું કે અત્યારે યોગ્ય સમય નથી, અત્યારે આ પ્રકારની ક્રિયા થાય નહીં, શાસ્ત્રોની એનો નિષેધ છે. પરંતુ દીતિ હશે એ પોતે કામને કારણે એટલા બધા વ્યાકુળ બનેલા, એમણે આગ્રહ ચાલુ રાખ્યો અને છેવટે ન છૂટકે કશ્યપ ઋષિએ દીતિનો સંગ કર્યો. અને એ અસામાજિકતા, એ અસંયમને લીધે એ દીતિમાંથી જે પ્રજા ઉત્પન્ન થઈ એ દૈત્યો થયા. તો આપણી અસામાજિકતા, આપણો અસંયમ એ સમાજમાં આસુરોનું નિર્માણ એ કરતો હોય છે. આપણે બધા જ આદિત્ય જેવા થવાની શક્યતાવાળા છીએ, છતાં પણ માણસ દૈત્ય કેમ બને છે? યોગ્ય વાતાવરણના અભાવે. તેની અસામાજિકતા, એનો અસંયમ એ દૂર કોણ કરે? એ આ મંદિરો દ્વારા થતો હોય છે, એવું વાતાવરણ એને મળે છે. અને ત્રીજી વસ્તુ છે, પ્રમુખ સ્વામી મહારાજ મંદિરની વ્યાખ્યા કરતા કહે છે કે મનને સ્થિર કરે એ મંદિર. આપણા જીવનની અંદર આપણે જોઈએ તો વ્યક્તિગત કે સમષ્ટિગત વિકાસ કે વિનાશના મૂળની અંદર મનની સ્થિરતા કે અસ્થિરતા એ જવાબદાર છે. કોઈ પણ વ્યક્તિનો વિનાશ થાય તેમાં પણ મનની અસ્થિરતા હશે. કોઈ પણ સંસ્કૃતિનો વિનાશ થાય તેમાં પણ એ સંસ્કૃતિના અનુયાયીઓ માણસોની અસ્થિરતા હશે. તો કોઈ પણ વ્યક્તિગત કે સમષ્ટિગત વિકાસ કે વિનાશ થાય જેના મૂળમાં એ માણસના મનની સ્થિરતા કે અસ્થિરતા જવાબદાર છે. અમેરિકાની અંદર થોડા વર્ષો પહેલા એક પ્રસંગ બની ગયો.
અમેરિકામાં વર્જિનિયાની અંદર એક પાર્ક રેન્જર રોય સલિવન થઈને એક વ્યક્તિ થઈ ગયો. આ રોય સલિવને પોતે મરી ગયો, એના પહેલા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર પોતાનું નામ અમર કરી ગયો. કારણ શું હતું, કઈ સિદ્ધિના માટે એને ગિનિસ બુકમાં નામ મળ્યું, તો એની ઉપર 7-7 વખત વીજળી પડી છતાં પણ માણસ જીવતો રહ્યો. 7 વખત વીજળી પડવા છતાં પણ માણસ જીવતો રહેલો ને એટલે ગિનિસ બુક ની અંદર એનું નામ ગયું. પરંતુ એ માણસ પોતે મૃત્યુ કેવી રીતે પામ્યો, એની પ્રેમિકાએ એક વાર એનો તિરસ્કાર કર્યો અને એને ખોટું લાગી ગયું ને આણે આપઘાત કરી નાખ્યો. જો મનની અસ્થિરતા, વીજળીના જે ઘા સહન કરી શકે એ વ્યક્તિનું મન અસ્થિર થયું ને માણસ પોતે મરી ગયો. તો વ્યક્તિગત વિનાશના મૂળની અંદર આ મનની અસ્થિરતા જ. હાઇડ્રોજન બોમ્બને બનાવનારો એડવર્ડ ટેલર, એક વાર એના મિત્રે એનું અપમાન કર્યું, જિંદગીભર એને લીધે પોતે દુઃખી રહેલો. આટલી મોટી શોધ કરવા બદલે એને જે સન્માન મળ્યું એ સન્માન પેલા અપમાનને ઢાંકી શક્યું નહીં અને જીવનભરે પોતે દુઃખી રહ્યો. તો વ્યક્તિગત વિનાશ કે અશાંતિના મૂળની અંદર મનની અસ્થિરતા છે. સમષ્ટિગત વિનાશના મૂળની અંદર પણ એ જ છે. યુનેસ્કોની પ્રથમ પ્રસ્તાવનામાં લખવામાં આવ્યું છે કે યુદ્ધ સૌથી પહેલા માનવીના મનમાં પેદા થાય છે અને તેથી માનવીના મનમાં જ શાંતિ માટેના કવચ રચાવા જોઈશે. મનમાં યુદ્ધ શરૂ થાય પછી એ ભૂમિ ઉપર આવતું હોય છે. એટલે મનને પહેલા સ્થિર કરવાની વધારે જરૂર છે. અને મન સ્થિર ક્યારે થાય, કોઈ સ્થિર વસ્તુમાં પરોવાય ને તો એ મન સ્થિર થાય. કોઈ માણસ પડતો હોય અને માણસ પડતા ઝાડને પકડે તો શું દશા થાય, એ વહેલો પડે હેઠો. પડતા ઝાડને પકડવાથી સ્થિર નથી થવાતું, સ્થિર ઝાડને પકડવાથી સ્થિર થવાય. એમ દુનિયાની પ્રત્યેક વસ્તુઓ છે ને અસ્થિર છે. જે કાલે હતી આજે નથી રહેતી અને જે આજે છે કાલે નથી રહેતી, એમાં આપણે આપણું મન જોડીશું તો આપણું મન ક્યારેય સ્થિર નહીં થાય. પરંતુ જે સ્થિર તત્વ છે એ છે ભગવાન અને સંત. એ ભગવાન અને સંતની અંદર આપણે જો જોડાઈએ તો આપણું મન એ સ્થિર થતું હોય છે, આપણા મનના પ્રશ્નોનું સમાધાન મળતું હોય છે. અને એટલે ગાંધીજી પોતે કહેતા કે મંદિર વિના હિન્દુ ધર્મ ન ચાલે. મંદિરો તોડી નાખવા એ યોગ્ય નથી. મંદિર તોડો એટલે ધર્મ તૂટ્યો. મંદિરો તે ધર્મની સભ્યતાનું સંગ્રહ સ્થાન છે. આજે કરોડો માણસો મંદિરમાંથી જે આશ્વાસન મેળવે છે એ મંદિરોને જમીન દોસ્ત કરીને એમની પાસેથી લઈ લો અને પછી જુઓ કે કેટલું ભયાનક પરિણામ આવે છે. તો આપણા મનના પ્રશ્નોનું સમાધાન આ મંદિર આપણને આપે છે. મનના પ્રશ્નોનું સમાધાન હોસ્પિટલના ખાટલા ઉપર સુઈ જવાથી મળતું નથી. શરીરના પ્રશ્નોનું મળે, મનના પ્રશ્નોનું સમાધાન હોસ્પિટલમાં જવાથી મળતું નથી. મનના પ્રશ્નોનું સમાધાન એ શાળાઓમાં જવાથી મળતું નથી. મનના પ્રશ્નોનું સમાધાન એ થિયેટરમાં જવાથી મળતું નથી. મનના પ્રશ્નોનું સમાધાન એ એમ્યુઝમેન્ટ પાર્કમાં લપસણીઓ ખાવાથી મળતું નથી. મનના પ્રશ્નોનું સમાધાન એ દારૂના પીઠામાં જઈને 2 ગ્લાસ ચડાવવાથી મળતું નથી. અથવા તો મનના પ્રશ્નોનું સમાધાન એ તમાકુ ખાવાથી પણ પ્રાપ્ત થતું નથી. નહીં તો તમાકુને સંકટ મોચન દેવું કહીને બધા પધરાયા હોત મંદિરમાં, પણ એવું કોઈ કરતું નથી. એ મનના પ્રશ્નોનું સમાધાન એ મંદિર આપે છે. અને એટલા માટે આ મન સ્થિર થઈ જાય છે, એનાથી માણસો સ્થિર થાય છે અને સુસ્થિર માણસોની ઉપર ઉભેલી સંસ્કૃતિ પણ એ સ્થિર રહે એમાં કોઈ શંકા નથી. તો આ 3 રીતે મંદિર પણ એ આપણી સંસ્કૃતિને એ ટકાવે છે. કેવળ ટકાવવા પૂરતું નહીં, પણ એ સંસ્કૃતિને આગળ ને આગળ એ ધપાવે છે. સંસ્કૃતિના દિગ્વિજયો એ મંદિરો દ્વારા થતા હોય છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી ઈસવીસન 1999માં નૈરોબીની અંદર મંદિર બાંધ્યું, જેના મહંત તરીકે પૂજ્ય આચાર્ય સ્વામીનો લાભ આપણને મળવાનો છે. 2 વર્ષ સુધી રહી ચૂકેલા છે. એ મંદિરનું ઉદ્ઘાટન જયારે થયું ત્યારે હંગેરીના રાજદૂત ડોક્ટર ટીથ ત્યાં આવેલા અને એમણે આ મંદિર જોયું અને પરમ પૂજ્ય સ્વામી શ્રીના દર્શન કર્યા ને પોતે બોલ્યા કે મારી ઘણા વખતથી ભારત જવાની ઈચ્છા હતી, આ મંદિર જોયા પછી એ ઈચ્છા વધારે તીવ્ર બની છે અને હું હવે ચોક્કસ ભારતને જોવા માટે જઈશ. આ મંદિરમાં એકદમ આધ્યાત્મિકતા સભર વાતાવરણ અનુભવાય છે. હવે સામ્યવાદના લાલ ઝંડાની છાયાની અંદર ઉછરેલો માણસ એને આધ્યાત્મિકતાથી ભારત જોવાની ઈચ્છા થાય તો આ મંદિરે કેવો આ સંસ્કૃતિનો એક જબરદસ્ત પ્રભાવ એના મનની અંદર જન્માવ્યો હશે અને જમાવ્યો હશે. અને ભારત જોવાની વધારે તીવ્ર ઈચ્છા તાજમહલ જોઈને ના થઈ, એને લાલ કિલ્લો સાંભળીને ભારત જોવાની વધારે તીવ્ર ઈચ્છા ના થઈ, પણ આ મંદિર દ્વારા એને આ ઈચ્છા જાગૃત થઈ. બીબીસી ટીવીના રિપોર્ટર લિનલીઓ એણે જ્યારે 1995માં લંડનનું સ્વામિનારાયણ મંદિર જે ઉદ્ઘાટિત થયું સ્વામીશ્રી દ્વારા એ જોયું ત્યારે એણે પોતે વાત કરી કે હું આશા રાખું છું કે ભારતની જેમ અહીંયા બ્રિટનમાં પણ હિન્દુત્વ વિકાસ પામે. હવે જે માણસે 150-150 વર્ષ સુધી ભારતની સંસ્કૃતિને કચડવાના પ્રયત્નો કર્યા હોય એ માણસોના અંતરમાં ભાવના થાય કે અમારા દેશમાં પણ હિન્દુ ધર્મ પ્રસાર પામે તો આ મંદિર શું કાર્ય કરે છે, કેવી રીતે સંસ્કૃતિને ફેલાવે છે એની વાત એ આપણને સમજાય. લંડનની અંદર એક મુસ્લિમ ટેક્સી ડ્રાઈવર છે. એણે પોતે નિયમ રાખ્યો છે કે રોજ સવારે આ લંડનના સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી પછી ટેક્સીનું આગળનું કામ ચાલુ કરવાનું. હવે આવા ધર્માંધ મુસ્લિમોની અંદર પણ ભારતની સંસ્કૃતિ પ્રત્યે આટલો આદર જન્માવી શકે
તે મંદિર કેવી રીતે આ સંસ્કૃતની સેવા કરે છે આપણને સમજાય છે. એક બહુ જ મોટા હિન્દુ ઉદ્યોગપતિ જેનું બ્રિટનના ધનાઢ્યોમાં 1-10 નામ આવે, એ માણસે પોતે વાત કરી કે છેલ્લા 50 ભારતના રાષ્ટ્રપતિઓ અને ભારતના વડાપ્રધાનો એ ભારતની છાપ સુધારવા વિશ્વમાં પ્રયાસ કરે છે, ખૂબ મોટા પ્રમાણમાં ધન અને માનવ શક્તિનો વ્યય થાય છે, પણ આ 50 ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિઓ અને અત્યાર સુધીના વડાપ્રધાનો અને હાઈ કમિશનરો જે છાપ નથી સુધારી શક્યા, એ છાપ માત્ર 5 એના લંડનના સ્વામિનારાયણ મંદિરે બદલી નાખી છે. જો આ સંસ્કૃતિનું કાર્ય આ મંદિર દ્વારા આ રીતે થતું હોય છે તો આ મંદિરો ખાલી સંસ્કૃતિને ટકાવે છે એટલું નહીં, કે સંસ્કૃતિને ફેલાવતા જ હોય છે. અને આ સંસ્કૃતિનો આધારસ્તંભ મંદિર છે ને, એ જેટલું આપણે સમજીએ છીએ ને એના કરતા ભારત ઉપર આક્રમણ કરનારા વધારે સારી રીતે સમજતા હતા. કારણ કે એ લોકોએ આક્રમણ કરીને સૌથી પહેલા પ્રહાર કોની ઉપર કર્યા છે? આપણા મંદિરો તોડ્યા છે. એમણે હોસ્પિટલ આવીને ભારતમાં તોડી નહીં, એમણે ભારતની અંદર આવીને કોઈ શાળા ઉપર હુમલા નથી કર્યા, એમણે ભારતની અંદર આવીને કોઈ જોવાલાયક સ્થળોનો ધ્વંસ નથી કર્યો, પણ એ લોકોએ પહેલા હુમલા ભારતના મંદિર ઉપર કર્યા. કારણ કે સમજતા હતા કે ભારતની સંસ્કૃતિમાંથી જ્યાં સુધી મંદિરો નહીં જાય ને ત્યાં સુધી આ સંસ્કૃતિ જવાની નથી. આજે ઘણા ભારતના કથાકાર સાધુ આ નથી સમજતા. એ લોકો મંદિરોની ઘણી વાર નિંદા કરતા હોય કે મંદિરોની જરૂર શા માટે છે, મંદિરો શા માટે આવી રીતે એની પાછળ પૈસા ખર્ચાય છે, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આ મંદિરો એ આ સંસ્કૃતિને ટકાવે છે. વૃક્ષ પોતે જ મૂળની નિંદા કરે તો કેવું કહેવાય? આજે સિતાર હોય એ પોતે પોતાના તારની કડક આલોચના કરે, દૃષ્ટતા કેવી કહેવાય? આજે નદી હોય એ પોતાના કિનારોને વખોડે, કેવું કહેવાય? નદી કિનારાને તોડશે તો નદી જ નહીં રહે, તળાવ બની જશે, ખાબોચિયું થઈ જશે અને સુકાઈ જશે. આજે વૃક્ષ મૂળની નિંદા કરે તો ચાલે? મૂળ વગર વૃક્ષ ઊંચું નહીં વધે, ફૂલે નહીં ને ફાલે પણ નહીં. આજે સિતાર વગર તાર, તાર વગર સિતારની શું દશા થાય? એક દંડા તરીકે ઉપયોગ કરી શકીએ જો આપણને જરૂર પડે તો, બીજો કોઈ ઉપયોગ ના થાય એનો. તો આ મંદિરોએ આપણને ટકાવ્યા છે, એ મંદિરો એના દ્વારા આપણે ટકી શક્યા છીએ. આ મંદિરો આપણા ઋષિઓએ આપણને આપ્યા, એના કારણે આ ભારતની સંસ્કૃતિ એનો ક્યારેય નાશ થયો નથી. અને ત્રીજું પરિબળ, છેલ્લો આધારસ્તંભ એ છે સંત. સંત દ્વારા આ સંસ્કૃતિ એવી મજબૂતાઈ પ્રાપ્ત કરીને આજે ઊભી છે કે એના પાયા એ કોઈ હચમચાવી શક્યું નથી. અને આ વાત કેટલી સાચી છે એ આપણે બધા અહીંયા હિન્દુઓ બેઠા છીએ, આપણે બધા ભારતીયો બેઠા છીએ, તો એને સમજાવવાની આવશ્યકતા એ મને લાગતી નથી. કારણ કે આપણે બધા ભારતીય રહી શક્યા છીએ, આપણે બધા હિન્દુ રહી શક્યા છીએ ને, એનું શ્રેય એ આવા સંતોના ફાળે જાય છે. બુદ્ધથી આક્રાંત ભારતને શંકરાચાર્યએ બચાવ્યું. જો શંકરાચાર્ય ભારતની અંદર ના હોત તો ભારતની અંદર કદાચ એ બૌદ્ધ ધર્મ એ ફેલાઈ ચૂક્યો હોત. ત્યાર પછી તમે જુઓ તો જેને હનુમાનનો અવતાર માનવામાં આવે છે એવા મહારાષ્ટ્રીયન સંત સમર્થ રામદાસ, એણે પોતે મુસ્લિમોથી આક્રાંત થતા ભારતને બચાવ્યું. છત્રપતિ શિવાજી, એના વીર સરદારો અને બહાદુર માવળા સિપાહીઓની અંદર એમણે ધર્મના તેજ પૂર્યા અને એના દ્વારા આ સંસ્કૃતિ ટકી. એવું કહેવાય છે કે શિવાજી ન હોત તો સુન્નત હો જાત સબકી. જો શિવાજી ના હોત ને તો બધા જ એ આપણે હિન્દુ મટી ગયા હોત, પરંતુ એ શિવાજીને જેણે પ્રેરણા આપી એના મૂળની અંદર હતા એ સંત સમર્થ રામદાસ. તો આ સંસ્કૃતિ જે ટકી છે એ આ સંતોના દ્વારા ટકી છે. અને નજીકનું જ આપણે જોઈએ તો આપણું આ ગુજરાત, એની અંદર અત્યારે મોટાભાગની વસ્તી એ આપણા હિન્દુઓની છે, અને એની અંદર ભારતને જે પોતે પોતાની માતા માને છે એવા વ્યક્તિઓની છે, એના મૂળની અંદર કોણ છે? એના મૂળમાં છે ભગવાન સ્વામિનારાયણ અને એમના 500 પરમહંસો. તમને થશે કે કેવી રીતે? તો 1826 સાલની અંદર આપણા ગુજરાતની અંદર લોર્ડ બિશપ હેબર કરીને એક ખ્રિસ્તી પાદરી એ પોતે અંગ્રેજો દ્વારા અહીંયા મોકલવામાં આવેલો. આ ખ્રિસ્તી પાદરી કોઈ સામાન્ય નહોતો, એ ધર્મ તત્વજ્ઞાન સાહિત્ય અને સમાજ વિદ્યાનો જાણકાર હતો, કુશળ ચિત્રકાર હતો, સમર્થ લેખક હતો, પ્રભાવશાળી વક્તા હતો, કોઈ પણ વિચક્ષણ અને વ્યવહાર દક્ષ રાજકારણીમાં જે ગુણો અને બધા ગુણો આની અંદર હતા, અને એની સાથે સ્વધર્મ પ્રેમ અને ઈશ્વર નિષ્ઠા પોતાના ભગવાનમાં એને હતી. અંગ્રેજોને લાગ્યું કે આ માણસ આપણા ધર્મનો પ્રચાર કરવા માટે એકદમ યોગ્ય છે, અને એમણે એને ગુજરાતની અંદર મોકલ્યો કલકત્તાથી કે તમે ગુજરાતમાં જાઓ અને ત્યાં આગળ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરો અને બધાને આપણો ધર્મ આપી આવો. અને પોતે ત્યાં આગળ આવ્યો, એક રાજાના જેવી સુવિધાઓ અંગ્રેજોને પૂરી પાડતા એને પોતાની ડાયરીમાં લખ્યું છે કે હું જ્યાં જઉં ત્યાં દરેક મિલિટરીના ઓફિસરોને સૂચના આપી દેવામાં આવેલી કે આને જે વસ્તુ જોઈએ તમારે આપી દેવી, કોઈ પ્રશ્ન નહીં કરવાનો. આવી પ્રકાર આ બાદશાહી સન્માન સાથે ગુજરાતની અંદર આવ્યો. એને અહીંયા કલેક્ટર હતા ખેડામાં વિલિયમ્સ, એના દ્વારા ભગવાન સ્વામિનારાયણ સાથે એની મુલાકાત ગોઠવાઈ. ભગવાન સ્વામિનારાયણ સાથે એની મુલાકાત ગોઠવાઈ. ભગવાન

એમને ધર્મની વાતો કરીશ, એમને પછી મારી સાથે મુંબઈ ફરવા લઈ જઈશ, ત્યાં મારા મિશનરીઓના જે માણસ એની સાથે મુલાકાત કરાવીશ, અને એમ કરીને એમને હું ખ્રિસ્તી બનાવી દઈશ. અને આ રીતે એ પોતે ત્યાં આગળ આવ્યો. પરંતુ ભગવાન સ્વામિનારાયણના ભક્તો જોયા એણે, ભગવાન સ્વામિનારાયણનું પોતાનું વર્તન જોયું, અને એના મુખની અંદરથી ઉદ્ગારો સરી પડ્યા. આ બહુ કથા તો લાંબી છે આખો પ્રસંગ, પરંતુ અંતે પોતે બોલ્યો કે હાઉ લોંગ એ ટાઈમ મસ્ટ ઇલેપ્સ બિફોર એની ક્રિશ્ચિયન ટીચર ઇન ઇન્ડિયા કેન હોપ ટુ બી ધસ લવડ એન્ડ હોનર્ડ. કે ભગવાન સ્વામિનારાયણે જે આદર આ ગુજરાતમાં પ્રાપ્ત કર્યો છે, એ પ્રાપ્ત કરવા માટે કોઈ ખ્રિસ્તી ધર્મગુરુને કોણ જાણે કેટલાય વર્ષો નીકળી જશે. અને એને લાગ્યું કે અહીંયા આપણે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર નહીં કરી શકીએ. એ પોતે જેવો આવેલો ને એવો પાછો જતો રહ્યો. આજે ગુજરાત એ હિન્દુઓની વસ્તીવાળું છે એનું શ્રેય આ ભગવાન સ્વામિનારાયણને જાય છે. જો એ ના હોત ને તો આપણે બધા જ્હોન જેઠા ને મેરી મોહન થઈ ગયા હોત. પરંતુ એમણે પોતે આપણને બચાવ્યા, એમણે પોતે આ હિન્દુ સંસ્કૃતિને બચાવી. તો આ એક બહુ મોટી વસ્તુ છે. મંદિર હોય, શાસ્ત્ર હોય, પણ આવી જો આધ્યાત્મિક વિભૂતિ ના હોય ને, આવા જો એક સંત ના હોય ને, તો એ કાર્ય ટકતું નથી. તો સંત એ શાસ્ત્ર પણ રચે અને મંદિર પણ કરી આપે, અને એટલા માટે આ સંત એ બહુ આધારસ્તંભ મોટો છે. કદાચ આપણી પાસે શાસ્ત્ર ના હોય, કદાચ આપણી પાસે મંદિર ના હોય, પણ જો સંસ્કૃતિની પાસે એક સંત હશે ને પ્રમુખ સ્વામી જેવા, તો પણ ભારતીય સંસ્કૃતિ ક્યારેય નાશ નહીં પામે. કારણ કે આવા સંત એ શાસ્ત્રોની અંદર પ્રાણ પૂરતા હોય છે. શાસ્ત્ર વાંચીને બહુ ઓછાને ભગવાનના માર્ગે ચાલવાની પ્રેરણા મળે, પણ એ શાસ્ત્રમાં લખેલું જીવન જયારે આપણને પ્રત્યક્ષ દેખાય ને, ત્યારે આપણને ચાલવાનું બળ એ મળતું હોય છે. શાસ્ત્રમાં બધા વિધિ વિધાન લખ્યા જ હોય, કેમ જીવવું કેમ રહેવું, છતાં પણ આપણે પાળી નથી શકતા. પણ એનું મૂર્તિમાન ઉદાહરણ સામે દેખાય તો એ પળાય. જેમ ટ્રાફિકની પુસ્તિકામાં ટ્રાફિકના બધા નિયમ તો હોય જ છે ને, છતાં પણ પોલીસ રાખવી પડે. કેમ કે ટ્રાફિકની પુસ્તિકા વાંચીને કોઈ ટ્રાફિકના નિયમ પાળતું નથી. પોલીસ હોય તો નીકળી જતા હોય, પછી પુસ્તિકાની તો શું દશા થાય. એટલે ત્યાં પોલીસ જોઈએ, એમ શાસ્ત્ર હોય, પણ એની સાથે એ સંત પણ હોવા જોઈએ. અને એ સંત આ સંસ્કૃતિને ટકાવે અને સંસ્કૃતિને પ્રસરાવે. મહર્ષિ અરવિંદ કહેતા કે પ્યોરિટી ઓફ વન મેન કેન સેવ ધ હોલ વર્લ્ડ. કે એક માણસ જો એવો શુદ્ધ હોય ને, આખી દુનિયાને પોતે બચાવે. આજે પ્રમુખ સ્વામી મહારાજે જગતના આધારરૂપ સંતની ભૂમિકા એ પોતે બજાવી રહ્યા છે. આવું નથી કહેતો, પરંતુ મુનિ સુશીલ કુમાર જૈન ધર્મ નવું મોટા આચાર્ય થઈ ગયા, અત્યારે તો કાળ ધર્મ પામી ગયા. પણ એમણે વાત કરેલી કે આપણી આ ભારતની સંસ્કૃતિને રામ અને કૃષ્ણ, નરસિંહ અને મીરા, કબીર અને નાનકે આવીને પોષી છે, સંવર્ધિત કરી છે, ટકાવી છે, બચાવી છે, આગળ વધારી છે. પરંતુ અત્યારે આપણે કળિયુગની અંદર એવા એક પુરુષને શોધી રહ્યા છે કે એ ફરીવાર ભારતીય સંસ્કૃતિને આગળ લઈ જાય, ફરીવાર ભારતની સંસ્કૃતિને ટકાવે. ભગવાનની દયાથી આપણને એવા પુરુષ મળ્યા છે, અને એનું નામ છે પ્રમુખ સ્વામી મહારાજ. આ વાત એમણે પોતે કરી. તો આ સંત એ જગતને એ પોતે ટકાવતા હોય છે. પોલ બોટંગ જ્યારે 1988 ની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા સન્માન થયું, અને એ વખતે પોલ બોટંગે વાત કરેલી તેના સંસદ સભ્યએ કે વિનાશના પંથે જતી અમારી સંસ્કૃતિને બચાવવા માટે અમારી આ પાર્લામેન્ટમાં તમારી ઉપસ્થિતિ અત્યંત અનિવાર્ય છે. એ લોકોને પણ લાગ્યું કે નહીં, સંત હશે તો આ સંસ્કૃતિ ટકશે. સત્યમિત્રાનંદ ગિરી, ભૂતપૂર્વ શંકરાચાર્ય, એમણે 1991માં જ્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીનો ઉત્સવ જોયો અમેરિકામાં, ત્યારે એમણે કહ્યું કે હવે અમેરિકાની અંદર ભારતીયો એ ઊંચું માથું રાખીને ચાલી શકશે, કારણ કે ભારતીયોની લઘુતા ગ્રંથિ તોડી નાખે એવો ઉત્સવ આ પ્રમુખ સ્વામી આજે અમેરિકાની અંદર ઉજવ્યો. એલ કે અડવાણી 1995માં જયારે લંડન સ્વામિનારાયણ મંદિરના ઉદઘાટનમાં આવેલા, ત્યારે એમણે વાત કરી કે હું લંડનમાં આવ્યો ત્યારે અહીંના પ્રસિદ્ધ અખબાર ગાર્ડિયન એને મેં ઉપાડ્યું, અને એ મંદિરની વાત આ ગાર્ડિયન છાપું કરતું હતું. અને એ ગાર્ડિયન છાપામાં લખેલું લંડનના મંદિર માટે કે હિન્દુ નિષ્ઠાનો એક જબરજસ્ત વિસ્ફોટ, કે હિન્દુ નિષ્ઠાનો એક જબરજસ્ત વિસ્ફોટ આજે બ્રિટનની ભૂમિ ઉપર થયો છે. અને મને આનંદ એટલા માટે થયો કે આ સમાચારે ભારતમાંથી પ્રસારિત થતા નહોતા, પરંતુ ભારતથી હજારો માઇલ દૂર એક બીજી સંસ્કૃતિ દ્વારા સમાચાર પ્રસારિત થતા હતા. તો જુઓ, આ સંત દ્વારા સંસ્કૃતિ આટલી હદ સુધી એ મજબૂત થતી હોય છે. તો આ ત્રીજો પણ આધારસ્તંભ આપણી સંસ્કૃતિની પાસે છે. અને આ ત્રણ, શાસ્ત્ર, મંદિર ને સંત, એ ત્રણ આધારસ્તંભ એવા આપણી પાસે છે કે જેનાથી આ સંસ્કૃતિ પોતે ટકી છે, આગવી ઓળખ સાથે ટકી છે. અને આ ત્રણેય પાયાને ભગવાનનો આધાર છે ને, એટલે આ સંસ્કૃતિ એ શાશ્વત રહેવાની છે. કારણ કે શાસ્ત્રો છે એ ભગવાનના છે, મંદિરો છે એ ભગવાનના છે, સંતો છે એ ભગવાનના છે, અને ભગવાન શાશ્વત છે. માટે આપણી આ ભારતની સંસ્કૃતિ એ પણ શાશ્વત રહેવાની. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે પશ્ય દેવસ્ય કાર્યમ ન જજાર ન મ્રિયતે, કે જુઓ ભગવાનનું કાર્ય કે નાશ પણ નથી પામતું અને જીર્ણ પણ નથી થતું. તો આવી એક

0: સંસ્કૃતિ આપણી પાસે છે એને આ શાસ્ત્રોએ, આ મંદિરોએ અને આ સંતોએ ટકાવી છે. હવે આ તો આપણે વાત સાંભળી, પરંતુ એને ટકાવવા માટે છેલ્લે એટલું કહેવાનું કે આપણે પણ થોડો પ્રયત્ન એ કરવો. તો આપણે કેવી રીતે પ્રયત્ન કરી શકીએ? તો જે ભગવાનમાં આપણે માનતા હોઈએ, તે ભગવાનના જે શાસ્ત્ર હોય, એ શાસ્ત્રનું રોજ એક પાનું જો આપણે વાંચીશું ને, તો સંસ્કૃતિના પાયાની અંદર એક મુઠ્ઠી સિમેન્ટ આપણે નાખ્યો કહેવાશે. કહેતા કે એની થોડીક પણ આપણે મજબૂતાઈમાં આપણો પણ ફાળો ગણાશે. જે ભગવાનમાં આપણે માનતા હોઈએ, એ ભગવાનના મંદિરની અંદર અઠવાડિયે એક વાર પણ જો આપણે જવાનું રાખીશું ને, તો આપણી આ સંસ્કૃતિ માટેની એક મોટી સેવા થશે. અને જે સંતમાં આપણને શ્રદ્ધા હોય, એ સંતના સમાગમની અંદર પણ આપણે અવારનવાર જવાનું રાખીશું અને એના આદેશ પાલન કરવાનું રાખીશું, તો આ સંસ્કૃતિની આપણી એક મોટી સેવા ગણાશે. તો આવા ત્રણ એક ઉન્નત આધારસ્તંભો ઉપર આપણી સંસ્કૃતિ ઊભી છે, એને આપણે વધારે ને વધારે મજબૂત કરાવી અને આપણે પણ એનો સારામાં સારો લાભ લઈને આપણે પણ એ અમર પંક્તિમાં ભળી શકીએ, એવી પ્રકારે જીવન ઘડવાનું બળ આપણને પણ મળે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.
1: પાર્ષદમાં તો એટલે ધોળા લુગડા, આ લાલ છે અને આ ધોળા. પાર્ષદમાં યોગી આપવા ભેગા 4 વર્ષ રહ્યો પાર્ષદ તરીકે. એમાં ખાસ યોગી આપવાની યુક્તિ કરેલી, પ્લાન કરેલો કે જો મને લાલ આપે તો બીજા મંદિર ના ઉપાડી જાય, લાલ દીક્ષા આપે ને તો બીજા મંદિર વાળા તૈયાર હતા. એટલે પણ યોગી આપે 4 વર્ષ પાર્ષદમાં રાખ્યા, એટલે યોગી આપે કે 2 સંત અને 1 પાર્ષદ જોઈએ અમારે. એટલે એ રીતે 4 વર્ષ ખૂબ લાભ આપ્યો. લાભમાં યોગી ઉપર સુઈ રહ્યો હતો એટલે અમદાવાદમાં, એટલે ખૂણામાં તમારે ઉપર. પછી યોગી આપણે મને જોયા નહીં, એટલે ગોતતા ગોતતા આવ્યા શોધતા હતા અને મને પકડી પાડ્યો. પછી નીચે બેસી ગયા અને પગ દાબવા લાગ્યા. મને ખબર નથી કોણ દાબે છે, પણ સારું લાગ્યું એટલે દાબવા દીધા. પછી ચંપકલાલ શેઠ બેન્કર એ આવ્યા, બાપા તમારી બધા વાટ જોયે છે, નીચે 200 હરી ભક્તો છે, તમે સભામાં આવો. યોગી કહે કે ના, તમે અહીં બેસો, તમે પગ દાબો તો આવો. એટલી વારમાં તો હું જાગી ગયો, બેઠો થઈ ગયો. પછી આવું તો શેઠ સાહેબ એ પગ દાબે, પાર્ષદ તે કંઈ ગણતી નહીં આપણે, ભાજી મૂરા કહેવાય. એટલે એવા શેઠને યોગી આપવા આ બધું કરે. તો જો યોગી આપવાને હું ગુરુ, તમે ચેલા, એવું કોઈ ભાવ જ નથી. સુરત એકદમ મજેદાર હતા. પછી એકવાર ના અરે સ્વામી અને હું ઘણી વાર એકલા હોઈએ અને સ્વામીને ઉપાડવા ન હોય. સ્વામી એક નાના બાળકની જેમ લબડી પડે અને આપણા આખું ભાર આપણા માથે, ખબર પડી? હા, એટલે અને પથારી હોય એટલે આમ ઢાળ વિના કોઈ ગબડીએ એવું જોખમ ખરું, પણ બહુ મજા.

0: યોગ્ય હાવ લબડી પર આમ અને આપણે ઉપાડવાના હોય ને એટલી મજા આવે. લગભગ 50 વખત એ રીતે લાભ આપવા છે, કોઈ હોય જ નહીં યોગી આપવાને. અને અંદર તો કોઈ હોય નહીં, બહાર હોય તો 4-5 જણ હોય. એ બધે લાભ ખરેખર આપ્યો હતો. પછી એકવાર ઓલા મારી પિસોટી ખસી ગઈ હતી. પિસોટી એટલે સોલર પ્લેક્સસ, આમાં આગું પાછું થઈ ગયું. તો એ તે વખતે ભાદરણમાં હું ઉપર હતો, કારણ કે બહુ દુઃખે પેટ, એટલે યોગી આપણે ત્યાં આવ્યા. આમ દાદરો ચડીને તે એમનો ટેકો જોઈએ, પણ એમને ચડી ગયા. પછી આ શું દુઃખે છે તો યોગી આપણને પિસોટી ખસી હતી એમને, એટલે એમને અંદાજ કાઢ્યો કે આ પિસોટી ખસી ગઈ છે. મને તો ખબર નથી. પછી મને કંઈ સૂઈ જાઓ, સૂઈ ગયા. અને અમને કંઈ જંતર મંતર કર્યું, અરે જનોઈથી આમ કરે ને આમ, સાહેબ કે પિસોટી ખસી ગઈ. પછી સામ સામા કે બે હાથ એમના હાથ કહીને એને ઓલા પગના એમના પગ સામે કરીને મને બેઠા કર્યા. પછી કે હું પેલી ગોળને સૂંઠની ગોળી લઈ આવું, તમે બેસી રહેજો, ખસતા નહીં. પોણો કલાક થયો. એ નીચે ગયા અને કોઈ હરિભક્તને વાત કરી હતી કે આવી ગોળી લઈને લારી વખત ઘરે ગયા, ક્યારે આવે ને બધું આવું. અહીં તો ડૉક્ટર તરતમ, અત્યારે ડૉક્ટરો 5 ડૉક્ટરો તૈયાર હોય. તે વખતે યોગી આપણી આવી દશા હતી. પછી આયા તરત જ ઉપર આવ્યા, એકદમ બધું પડતું મૂકીને ગોળી લઈને ઉપર આવ્યા. સૂંઠની ગોળી, સૂંઠ ગોળ અને ઘી, એટલે મને કંઈક ખાઈ લો. અને પછી બેઠા થઈ ગયો તરત જ બેઠ. મને કંઈ સમજ ના પડી કે એકદમ દુખતો ગોળી ખાઈને તરત બેઠા કરીને. પહેલાં તો 15 કલાક એટલે એ ભજા કરતા બધા ઘણા પ્રસંગો છે. પછી પ્રમુખ સાહેબ મહારાજ, એમણે તો હદ કરી. તે વખતે યોગી આપ્યા હતા ને કુબેરભાઈ ભાવનગરવાળા, બહુ મોટા હરિભક્ત હતા, એ ધામમાં ગયેલા. એટલે યોગી આપ્યા મને કહ્યું કે પ્રમુખ સાહેબ સાથે ફરજો, અને પછી અટલાદરા આપણે ભેગા થઈશું. ચોથે દિવસે ત્યાં ભેગા થઈશું. અને એ તો સ્વામી ગયા અને હું પ્રમુખ સાહેબ સાથે જોડાયો. પ્રમુખ સાહેબને અમદાવાદ આવવાનું થયું, તો અમદાવાદ આવ્યા અને આંબલીપોર જ્યાં બાપાને ચાદર ઓઢાડી હતી શાસ્ત્રી પાસે, એ જગ્યાએ મંદિર નાનું હતું. અને ત્યાં પેલી બહુ કોઠારી સીધું આપે, તે વખતે કરકસરની જરૂર હતી, એટલે એમને ડબલ કરકસર હતી. કરકસર તો ખરી, એમને ડબલ હતી. પ્રમુખ સાહેબ મહારાજ સંસ્થાના ધણી, પણ એમને જોખી જોખી ના આપે. અને ઘઉંનો લોટ ને એ બધું. અને પછી સ્વામી પોતે રાંધે, તે વખતે બીજા કોઈ ના મળે. બીજા સાથે જોડમાં સાધુ હોય એ કંઈ ગયા હશે, તો સ્વામીએ કલાક બધું રસોઈ બનાવી તૈયાર કરી. અને પેલી રોટલી ઉપર બધું ઘી ચોપડી બધું બધું જ, અને મને ખબર નહીં, હું તો બહાર બેઠેલો, સ્વામી આઈને પીરશે પછી જાય પછી આઈને પીરશે, એવી રીતે ગરમ ગરમ ફૂલકા બધું. સ્વામીના ભાગની રોટલી હું ખાઈ ગયો, મને ખબર નહીં કે અંદર શું ચાલે છે. અને સ્વામી બાપાએ તો દાળ ભાત કહીને આમ આટલું કહીને ઊભા થઈ ગયા. અને પછી મને પાછળથી ખબર પડી કે આવું હતું, યોગી આ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ભાગની રોટલી આવી. અને જે પછી અમારે અટલાદરા આવવાનું હતું એટલે અમદાવાદ સ્ટેશને અમે ગયા. હવે તે વખતે તો હું યુવકમાં હતો, યુવક તરીકે, તો ઉપવાસ કોને પડે, સંતને કે મારે, પણ આપણને કાંઈ ખબર નહીં, બુદ્ધુના ભેર છે. સ્વામી સાથે વિચરણ કરે, પછી સ્વામી એક ડબ્બામાં બેઠા, પછી સ્વામી કહે કે આપણે આગળ જઈએ, સારું કમ્પાર્ટમેન્ટ જોઈએ, એટલે સ્ત્રીઓ ના હોય એ ડબ્બામાં જઈએ. સ્વામી જોઈએ પછી તરત જ આવ્યા, મને કહે ચાલો આગળ ડબ્બો સારો છે. એટલે આપણે ગયા આમ શેઠિયાની જેમ, જેમ બીજા કોઈ નોકર હોય ને, કોઈ ગતાગમ નહીં. સ્વામી આવ્યા અને સ્વામી કે તઈ થેલી ક્યાં, હવે એમને યાદ હતું થેલી, મને કંઈ ખબર જ નહીં થેલીની. પછી સ્વામી તમે બેસો હું લઈ આવું. હવે ચાર પાંચ ડબ્બા ક્રોસ કરવા એટલે ઘણું ડિસ્ટન્સ થાય, અને તે સખત ગીરવી હોય, પૂરેપૂરો જોખમ. સ્વામી બાપાને ઉપવાસ પડે એવો, પણ સ્વામી થેલી લઈ આવ્યા અને મને આપી. પ્રતિ વખતે કોઈ પ્રતિભાવ કોઈ આમ એટલા પ્રેમથી આપી થેલી કે એ તો બીજો હોય ને ધૂર કાઢી નાખે, તું ગુરુ કે હું ગુરુ ભાન પડતી નથી. આ તારી થેલી, તારી જ થેલી ક્યાં રહી જાય છે બધું, એ બધું ખૂબ કયા હોત. યોગી પ્રમુખ સાહેબ એક શબ્દ બોલ્યા નહીં, એક શબ્દ, અને એટલા હેતથી પ્રેમથી. એમ પાસે નાના બાળક હોય ને, તમારું બાળક હોય અને બેસાડે એટલે એવી રીતે બેસાડ્યા, એક શબ્દ નહીં. અને સાહેબ પોતાના કામમાં જોડાઈ ગયા અને સ્ટેશન એટલે આવી રીતે. એ તો બહુ સાંભળે છે આમ જ્યારે જ્યારે. એટલે જો આપણે હેત કરવા ગયા નથી પણ આવે વર્તન હોય ઓટોમેટિક હેત થાય. અંતર અંતર કબૂલ કરે, ઉપરથી દેખાવાની અંતર અંતર. કેટલા નજીક આવ્યા સ્વામી બાપા પાસે સાથે, એક ચાર દિવસનો ખેલ હતો પણ એકદમ સ્વામી માટે ખૂબ હેત થયું. પછી તો યોગી આપા અટલાદરા મળ્યા ને પછી એમના સાથે વિચરણમાં જોડી ગયા. પણ આવી રીતે અને ત્યાર પછી પણ પ્રમુખ સ્વામી અમારે સાયલન્ટ હેત હતું, ઉપરથી ખબર ન પડે, એ મને ઓળખે જ, હું એમને ઓળખું. સાંઈ બાપા લાઈનમાં આવું ને બધા બધાને માથે હાથ મૂકે, સાંઈને કોને ખબર પડી જાય એ હું આવે તો હાથ આમ લઈ લે, માથે હાથ મૂકે નહીં. બહુ મર્યાદા પણ ઘણી રાખતા, અને બધા ઘણા પ્રસંગે એ રીતે થયું. પછી મર્યાદા હેતપૂર્વક આમ બીજી રીતે નહીં. બીજા તો મર્યાદા રાખે આપણે, આપણા વડીલ હોય મોટા હોય તો, પણ અંદર હેત મણ બે મણ હેત અંદર સાથે આવે, અને રીતે એટલે આવી નજર, મીઠી નજર રાખી એટલે આપણે ટકી ગયા. શ્રી સ્વામિનારાયણ ભગવાનને જય. સંપથી બધું જ પોસિબલ છે આખી દુનિયામાં. જ્યાં જ્યાં સંપ છે એમાં વિકાસ થયો છે, અને જ્યાં જ્યાં અહીંનું સૂત્ર છે, યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ, એટલે અમેરિકાનું સૂત્ર છે કે સંપથી જે ધારો એ બધું કરી શકે, અને સંપ ના હોય તો બધું તૂટી પડે, ભાંગી પડે. મોટી મોટી સંસ્થાઓ, મોટા સીઓ, કંપનીઓ બધા જ્યાં કુસંપ પેસે, જરાક બે હેડ હોય એના મનમાં જરાક દ્વિધા ઊભી થાય ને બધું ભાગી પડે. એ સંપ તો, એ સંપમાં કદાચ આપણે જો આ કંપની હોય, ચાર જણે મોટલ લીધી હોય અને શરૂઆતમાં તો એકદમ સારું ચાલે, પણ પછી ચાર જણના મન બગડે, બીજું કાંઈ નહીં. હોટલ બોટલ બગડે નહીં, મન મન બગડે. અને એમાં એકને થાય કે મેં આટલું રોક્યું છે અને મને શેર પૂરું મળતું નથી, એ શરૂઆત થાય કુસંપની, અને બધું પડી ભાંગે. અને નહીં તો સંપ હોય તો એકદમ આસમાને ચડી જઈએ. એક સૂત્ર છે કે લોટ કેન બી અચીવડ, લોટ કેન બી અચીવડ બાય, દેર ઇઝ નો લિમિટ ટુ વોટ કેન બી અચીવડ, દેર ઇઝ નો લિમિટ ટુ વોટ કેન બી અચીવડ, બટ નો વન, ઇફ નો વન કેર્સ ફોર હુ ગેટ્સ ધ ક્રેડિટ, દેર ઇઝ નો લિમિટ ટુ વોટ કેન બી અચીવડ ઇફ no one cares who gets the credit. આપણી આ સંસ્થા આ રીતે ચાલે છે કે કોઈને પડી નથી ક્રેડિટને. બધા એક મહારાજ શાસ્ત્રી મહારાજ, યોગી બાબા, પ્રમુખ સ્વામી મહારાજની સામે દ્રષ્ટિ રાખીને બધા જે હોય બધું કરી શકે છે, અને એમાં એટલો સંપ ઊભું થાય છે કે સગા ભાઈ કરતા પણ વિશેષ સમ થાય છે. એટલે એવી ભાવના છે, એટલે અને ભાવના રહેશે જ. અમારે ગુરુ શાસ્ત્રીમાં યોગી આપા એમનું કાર્ય છે, એમને કહ્યું છે કે આ કાર્ય, મારું કાર્ય ચાલુ રહેશે, અને આ બેસિસ ઉપર સમ, સુરત ભાવ, એકતા. અને આ સાચી વાત છે કે દેર ઇઝ નો લિમિટ વોટ કેન બી અચીવડ ઇફ નો વન કેર્સ હુ ગેટ્સ ધ ક્રેડિટ. અને આના ઉપર જ આ સંસ્થા ચાલે છે, અને એટલું બધું બધાને ડોનેટ આપવું આપવું આપવું, કોઈ લેવાની વાત જ નહીં. એટલે આપવાની વાત હોય તો એ સંસ્થા તો ચાલે જ, અને લેવાની વાત જ્યાં ઘૂસે ત્યાં બધું ગડબડ ગડબડ થઈ જાય. એટલે આપણે તો કાર્ય છે, અને બસ આવી રીતે આગળ વધતા રહો એ પ્રાર્થના.
1: सहजान स्वामी महाराज ने जय अक्षर

महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय। आज थी श्रीमद् भगवद गीता प्रवचन माळानो आपणे प्रारंभ करी रह्या छीए। विश्वना एक अति असाधारण धर्मग्रंथ तरीके श्रीमद् भगवद गीता એ અત્યારે પ્રસ્થાપિત થઈ ચૂકી છે। વિશ્વના અનેક ચિંતકોને અનેક મનુષ્યોને ઘેલું લગાડનાર આ ભગવદ્ ગીતાને ભગવાન વેદ વ્યાસે મહાભારતના મધ્યની અંદર મૂકેલી છે। જેમ ઘરના ઉમરા ઉપર પડેલો દીવો એ ઘરના ફળિયાની અંદર અને ઘરની અંદર બંને જગ્યાએ પ્રકાશ આપે, તેમ મહાભારતના મધ્યમાં રહેલી આ ભગવદ્ ગીતા એવો ધર્મગ્રંથ છે જે આપણા વ્યવહાર અને આપણો અધ્યાત્મ માર્ગ એ બંનેને પ્રકાશ આપે છે। આપણો યોગ અને આપણો ક્ષેમ એ બંનેનું વહન કરી શકે એવી એની અંદર શક્તિ પડેલી છે। વ્યક્તિ અને સમષ્ટિ કહેતા કે વ્યક્તિ અને વિશ્વ દરેકને માર્ગદર્શન આપી શકે એવો એક દીવડો આ મહાભારતની અંદર ભગવાન વેદ વ્યાસે મૂકેલો છે। 18 અધ્યાયોની અંદર આ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ વહેંચાયેલી છે। એના પ્રવચનનો આપણે પ્રારંભ કરીએ તે પહેલાં એ ભગવદ્ ગીતાની જે ઉત્પત્તિ એ પણ એક બહુ સમજવા જેવી છે। જ્યારે મહાભારતનું યુદ્ધ એ શરૂ થવાનું હતું એ વખતે કૃષ્ણ ભગવાને એ યુદ્ધને નિવારવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા। પોતે સ્વયં વિષ્ટિ કરવા માટે એ દુર્યોધનની પાસે પહોંચેલા, પરંતુ દુર્યોધનનો લોભ એ બહુ હઠીલો હતો, એને સહેજ પણ નમતું જોખ્યું નહીં અને ભગવાનને સામે એવું જણાવ્યું કે યાવદ ઈ સુચ્યા સ્તિક્ષણાયા વિદ્યદ અગ્રેણ માધવ તાવદ અપી અપરિત્યાજ્યમ ભૂમેર્ન પાંડવાન પ્રતિ, કે એક સોયની અણી જેટલી જમીન પણ હું યુદ્ધ વિના પાંડવોને આપવા માટે તૈયાર નથી। દુર્યોધનની આવી હઠને જોઈને કૃષ્ણ ભગવાને વિચાર્યું કે હવે ધર્મયુદ્ધ એ બહુ આવશ્યક છે અને કરવું જ પડશે। મહાભારતના યુદ્ધનો સમય નિશ્ચિત થયો। એ વખતે જે મહાભારત હતું એ પાંડવ અને કૌરવના પક્ષે એ વહેંચાઈ ગયું। ભગવાનની નારાયણી સેના પણ દુર્યોધનના પક્ષે ગઈ। કૃષ્ણ ભગવાન હથિયાર નહીં ધારણ કરવાની પ્રતિજ્ઞા સાથે પાંડવના પક્ષે રહ્યા અને જે કુરુક્ષેત્રનું સ્થાન છે ત્યાં આગળ આ બંને સેનાઓ પરસ્પર લડવા માટે તૈયાર થઈ ગઈ। બંને સેનાઓના અતિરથીઓ મહારથીઓ દ્વારા શંખનાદ ફૂંકાવા માંડ્યા, રણશિંગાઓ ગાજવા માંડ્યા અને એ સમયની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનના સારથી બનેલા એમને અર્જુન પોતે કહે છે કે સેનયોરુ ભયોર મધ્યે રથમ સ્થાપય મે ચ્યુત, કે હે ભગવાન તમે બે સેનાઓની વચ્ચે મારા રથને લઈ જાઓ। કૃષ્ણ ભગવાન પાંડવ અને કૌરવની સેનાના મધ્યની અંદર જ્યારે અર્જુનનો રથ લઈ જાય છે એ સમયે અર્જુનની દ્રષ્ટિ કૌરવની સેના ઉપર પડે છે। એ સેનાઓની અંદર અર્જુને પોતાના પિતામહ જોયા ભીષ્મ જેવા, પોતાના મિત્રો જોયા, પોતાના સગાવાલા જોયા, પોતાના મામાને જોયા અને આ બધી પ્રકારના પોતાના સ્વજનોને જોતા જે લડવાનો જુસ્સો અર્જુનનો હતો, જે લડાઈ કરવાની એની ઈચ્છા હતી, એ હિંમત એ ધીમે ધીમે ઓસરવા માંડી, એનો જુસ્સો ધીમે ધીમે ગળવા માંડ્યો અને એ સ્વજનોને જોતા કૃષ્ણ ભગવાનને પોતે કહે છે કે દૃષ્ટવેવમ સ્વજનમ કૃષ્ણ યુત્સુમ સમુપસ્થિતમ સિદંતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતે વેફતુશ્ચ શરીરે મે રોમ હર્ષશ્ચ જાયતે ગાંડીવમ સંસ્રતે હસ્તા ત્વકચૈવ પરિદહ્યતે, કે હે ભગવાન આ બધા યુદ્ધ માટે તૈયાર થયેલા મારા સ્વજનોને જોઈને મારા હાથની અંદરથી હવે ગાંડીવ સરવા માંડ્યું છે, મારું શરીર જાણે બળવા માંડ્યું એવો મને અનુભવ થાય છે, મારા ગાત્રો બધા શિથિલ બનવા માંડ્યા છે, મારું મોં સુકાવા માંડ્યું છે, નિમિત્તાની ચ વિપરીતાની પશ્યામી કેશવ, કે મને બધા જ પ્રકારના આ જે અણસારો એ વિપરીત દેખાય છે અને આવી રીતે એ પોતે નામર્દાનગીના વચનો કહીને રથોપસ્થ ઉપાવિષત કે રથના પાછળના ભાગની અંદર બેસી ગયો અને કૃષ્ણ ભગવાનને એણે કહી દીધું કે મારે કોઈ પણ સંજોગોની અંદર આ યુદ્ધ કરવું નથી। હવે બધું પ્રયત્ન કર્યા છતાં પણ યુદ્ધ અનિવાર્ય બનેલું, ભગવાને ઘણી બધી મહેનત એને નિવારવા કરેલી અને છતાં પણ આ યુદ્ધ આવી પડેલું અને એની અંદર બધા તૈયાર પણ થઈ ગયેલા, રણશિંગાઓ ફૂંકાઈ ગયેલા, તૈયારો બધી પ્રકારની થઈ ગયેલી અને એ વખતે અર્જુન પોતે પાણીની અંદર બેસી ગયો, જેમ માંડવો નંખાઈ ગયો હોય, બધી શરણાઈઓ વાગતી હોય
કન્યાની પીઠીએ ચોડાઈ ગઈ હોય, વરરાજો ઘોડા ઉપર ચડીને પરણવાય આવી ગયો હોય, અને એ વખતે પછી એ વરરાજા વાત કરે કે હવે મારે સાધુ થવું છે અને લગ્ન કરવા નથી, બધાની પરિસ્થિતિ કેવી થઈ જાય? કે તારે પહેલેથી કહેવું જોઈએ ને તો આ બધી તૈયારીઓ ના કરે. પરંતુ અર્જુને આવી પ્રકારનું કર્યું ભગવાન, પરંતુ આવા વચનો સાંભળીને અકળાતા નથી. બીજો માણસ હતો અકળાઈ જાય કે આવી રીતની અત્યારે શું કરવા વાત કરે છે, પહેલેથી જણાવવું જોઈએ ને. પરંતુ ભગવાન કૃષ્ણ એ વખતે સ્થિરતા ધારણ કરીને એકદમ હસવા માંડ્યા. અર્જુનની આ બધી જ્ઞાનની વાતો સાંભળી, અર્જુનની સંન્યાસની બધી વાતો સાંભળી કે યુદ્ધ કરવાથી કુલ ક્ષય થાય છે, કુળનો નાશ થવાથી કુળના ધર્મો પણ જતા રહે, કુળના ધર્મો જાય ત્યારે બધી સ્ત્રીઓ પણ આવી રીતે વ્યભિચારીણી બની જાય, એવી વ્યભિચારીણી સ્ત્રીઓ થકી વર્ણસંકર પ્રજા થાય, એ પ્રજા જ્યારે તર્પણ કરે ત્યારે પિતૃઓ સુધી પહોંચે ને પિતૃઓ બધા નરકમાં જાય, આવા બધા અનર્થ યુદ્ધની અંદર છે, માટે આવું યુદ્ધ મારે કરવું નથી. આવી બધી પ્રકારની ડાહી ડાહી વાતો એ જ્યારે અર્જુન કૃષ્ણ ભગવાનને કરે છે, એ વખતે ભગવાન હસતા હસતા એને સમજાવે છે. પ્રહસન ઈવ ઉવાચ, ભગવાન અકળાયા નહીં, પરંતુ ભગવાન એ હસતા હસતા હવે અર્જુનનો મોહ દૂર કરવા માટે પોતાના ઉપદેશનો પ્રારંભ કરે છે. અર્જુનની વાત ભગવાન સમજતા હતા કે ખોટી નથી, આ યુદ્ધ એ કરવા જેવું નથી, પરંતુ એ જે સિદ્ધાંતની વાત છે એનું એની પાસે જ્ઞાન નહોતું. સિદ્ધાંતોની જે વાત અર્જુને કરી કે યુદ્ધની અંદરથી આટલા બધા અનર્થ થાય, જે વાત સાચી હતી, પરંતુ એ સિદ્ધાંતોનો જીવનની અંદર કેવી રીતે અમલ કરવો જોઈએ એની અંદર એ પોતે થાપ ખાઈ ગયેલો. અને પોતાના મોહને ઢાંકવા માટે, પોતાની કાયરતાને ઢાંકવા માટે આવી બધી પ્રકારની વાતો એણે જ્યારે કૃષ્ણ ભગવાનની સમક્ષ કરી, એ વખતે ભગવાન હવે એના મોહનું નિરસન કરવા માટે, એનો મોહ દૂર કરવા માટે એને ભગવદ્ ગીતાનો ઉપદેશ એ આપવાનો પ્રારંભ કરે છે. આ ભગવદ્ ગીતા એનો ઉપક્રમ આપણને સમજાવે છે કે અર્જુનને જે મોહ વ્યાપેલો, કયો ધર્મ છે કયો અધર્મ છે, શું કરવા જેવું છે શું નથી કરવા જેવું, એવી વિભ્રાંત અવસ્થાની અંદર એ જ્યારે આવી પડ્યો, એ વખતે એ મોહમાંથી બહાર કાઢવા માટે, એને ઊભો કરવા માટે કૃષ્ણ ભગવાન આ ભગવદ્ ગીતાના ઉપદેશનો પ્રારંભ કરે છે. અને જ્યારે ભગવદ્ ગીતાની સમાપ્તિ થાય છે ત્યારે પણ કૃષ્ણ ભગવાન પૂછે છે કે કચ્ચિદ અજ્ઞાન સમ્મોહ પ્રનષ્ટસ્તે ધનંજય, કે અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલો તારો મોહ નાશ પામ્યો? અને અર્જુન એ વખતે જવાબ આપે છે કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ત્વત્પ્રસાદાત્મયાચ્યુત, કે હે ભગવાન, તમારી કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે. તો એનો ગીતાનો આરંભ અને અંત જોતા આ ગીતાનો એક હેતુ આપણને જણાય છે કે અર્જુનને જે મોહ વળગેલો, મોહ એટલે શું કરવાનું અને શું નથી કરવાનું, ધર્મ અને અધર્મ એની એ પસંદગી કરવાની અંદર એ ભૂલો પડેલો, એ મોહમાંથી બહાર કાઢવા માટે ભગવાને આ ગીતા એને પ્રબોધેલી. ધર્મ સમૂઢ ચેતસ એ અર્જુન પોતે બની ગયેલો, એમાંથી એને બહાર લઈ જવા માટે, એ સાવ હતાશા નિરાશાની અંદર ડૂબી ગયેલો, એમાંથી એને ઊભો કરવા માટે કૃષ્ણ ભગવાન આ ભગવદ્ ગીતાનો પ્રારંભ એ પોતે કરી રહેલા છે. અને એ ભગવદ્ ગીતાનો જે સંદેશો એ પોતે આજે 5,000 વર્ષ વીતી ગયા છતાં પણ અમર બની ગયો છે, એનું કારણ એ છે કે અર્જુનને નિમિત્ત બનાવીને માનવ માત્રના સનાતન પ્રશ્નની રજૂઆત એ આ ભગવદ્ ગીતાની અંદર થયેલી છે. અર્જુન તો એક નિમિત્ત છે, પરંતુ માણસ માત્રના જીવનની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે એનો ઉકેલ લાવવાનું કાર્ય એ ભગવદ્ ગીતાએ કર્યું છે. માટે આજે આટલા બધા વર્ષોના વહાણા વીત્યા પછી પણ એ ઉપદેશ એટલો ને એટલો જ એ તાજો રહ્યો છે. જીવનની અંદર આપણે પણ ઘણી બધી વખત એ અર્જુન જેવા બની જતા હોઈએ છીએ. આમે આપણે બધા પૃથ્વીના સંતાનો છીએ, એ દ્રષ્ટિએ આપણે બધા પણ પાર્થ છીએ. અર્જુનનું એક નામ પાર્થ હતું, એમ આપણે પણ બધા એ પાર્થ જ છીએ, કારણ કે આપણે બધા એ પૃથ્વીના સંતાનો છીએ. અને જીવનની ઘણી બધી ક્ષણો આપણામાં એવી આવે છે કે જ્યારે આપણે પણ હતાશા અને નિરાશાની અંદર એ જતા રહેતા હોઈએ છીએ. અર્જુનની જેમ આપણે પણ ધર્મ સમૂઢ ચેતસ બની જઈએ છીએ કે શું કરવું અને શું ન કરવું એ ઘણીવાર આપણને ખ્યાલ આવતો નથી. આપણું પણ જીવન કુરુક્ષેત્રના જેવું ઘણીવાર બની જાય છે. જેમ અર્જુનને દ્વંદ્વનો સામનો કરવો પડ્યો, એમ આપણા જીવનની અંદર પણ માન અપમાન, સુખ દુઃખ, જય પરાજયના કેટલા બધા દ્વંદ્વો એ આવતા જ હોય છે. એની

અંદર આપણને આ કેવી રીતે બહાર આવવું એ માર્ગ ભગવદ્ ગીતા એ પોતે બતાવી રહેલી છે. તો એ દ્રષ્ટિએ આપણા સૌના પ્રશ્નની રજૂઆત આ ગીતામાં થયેલી છે અને એને કારણે એ ભગવદ્ ગીતા આજે પણ એ અમર બનેલી છે. ભગવદ્ ગીતા સાથે સાથે આપણને એ સમજાવે છે કે આપણે ગમે તેવા હોઈએ છતાં પણ આપણા જીવનની અંદર એ મુશ્કેલીઓ તો આવતી જ હોય છે. અર્જુન જેવો વીર અને ધીર પુરુષ એને પણ જો જીવનની અંદર મૂંઝવણ આવી તો દરેક માણસના જીવનની અંદર એવા તો પ્રસંગો બધા આવવાના જ કે જે વખતે આપણા જીવનની અંદર હતાશાઓ આપણને ઘેરી વળે, નિરાશાની અંદર આપણે જતા રહીએ ત્યારે એ વખતે શું કરવું એ હવે આ ભગવદ્ ગીતા આપણને સમજાવી રહેલી છે. જીવન મનુષ્યનું એ ક્યારેય ગણિત અને ગણતરી પ્રમાણે ચાલતું નથી. જેમ ત્રિરાશિના બધા આવતા હોય છે કાયદાઓ ગણિતની અંદર કે અત્યારે આટલું હોય ને પછી આવું થાય તો પછી 5 વર્ષ પછી એનું ડબલ થશે, 10 વર્ષ પછી એનાથી પણ ડબલ થશે, એવું કંઈ ગણિત અને ગણતરી પ્રમાણે એ જીવન ચાલતું નથી. મકાનોની બ્લુ પ્રિન્ટ તૈયાર હોય કે આ રીતે આમાં બારી આવશે, આ રીતે બારણું આવશે, આ રીતે સીલિંગ આવશે, પણ જીવનની ઇમારતની બ્લુ પ્રિન્ટ એ ક્યારેય તૈયાર હોતી નથી. એમાં તો ગમે ત્યારે ગમે તે પ્રકારના વળાંકો એ આવતા જ હોય છે. કહે છે ને કે નકશા હુકમ ઇમારત ચલે, નકશા પ્રમાણે તો આ બધી સિમેન્ટ કોન્ક્રીટની ઇમારતો ચાલતી હોય છે, પણ મનુષ્યના જીવનની અંદર તો ઘણા બધા અણધાર્યા પ્રસંગો એ બનતા હોય છે. જેમ અર્જુનને ક્યારે કલ્પી ના હોય એવી મૂંઝવણ એના જીવનમાં આવી ગઈ, એમ આપણા જીવનની અંદર પણ એ ઘણું બધું એવું બનતું હોય છે. એ વખતે આપણે શું કરવું જોઈએ એ વાત આપણને આ ભગવદ્ ગીતા સમજાવે છે. તો માણસ માત્રના પોતાના પ્રશ્નો એની રજૂઆત આ ગીતામાં થઈ છે એટલે દરેક વ્યક્તિ ઉપર આ ભગવદ્ ગીતાનો પ્રભાવ એ આપણને જોવા મળે છે, દેશનો હોય કે પરદેશનો. પણ તમે જુઓ તો કેટલા મોટા મોટા ચિંતકો એની આ એક વિશેષતાને કારણે આ ભગવદ્ ગીતા ઉપર વારી ગયેલા છે. અહીંયા અમેરિકામાં રહીને જેણે વિશ્વને અણુબોમ્બની ભેટ આપી એ ડૉક્ટર ઓપનહાઇમર ઉપર પણ આ ભગવદ્ ગીતાનો જબરજસ્ત પ્રભાવ પડેલો. જ્યારે સર્વપ્રથમવાર દક્ષિણ અમેરિકાના મેક્સિકોની અંદર અણુબોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું અને અણુબોમ્બ ફૂટ્યો અને જે ચારે બાજુ પ્રકાશ વેરાઈ ગયો એ પ્રકાશને જોઈને આ ડૉક્ટર ઓપનહાઇમરના મોઢાની અંદર ગીતાના 11મા અધ્યાયનો 12મો શ્લોક આવી ગયેલો કે દિવી સૂર્ય સહસ્રસ્ય ભવેદ યુગપત ઉત્થિતા, કે હજારો સૂર્ય જ્યારે એક સાથે ઉદય થાય ને જે પ્રકાશ વેરાય એવો પ્રકાશ એ ભગવાનની અંદર છે. આ શ્લોકની સ્મૃતિ એ વખત એને થયેલી. અને એ અણુબોમ્બનું પછી અત્યંત વિનાશકારી પરિણામ આવ્યું જ્યારે 6 ઓગસ્ટના દિવસે જાપાનના હિરોશિમા અને નાગાસાકી ઉપર એ બોમ્બ પડ્યા અને ચારે બાજુ એ વિનાશ વેરાઈ ગયો. એ વખતે પણ આ ઓપનહાઇમરના મોઢાની અંદર ગીતાના 11મા અધ્યાયનો 32મો શ્લોક આવેલો કે કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધો લોકાન સમાહર્તુમ ઇહ પ્રવૃદ્ધ. તો આ રીતે આવા મોટા મોટા અણુવૈજ્ઞાનિકો ઉપર પણ આ ભગવદ્ ગીતાની એ જબરજસ્ત અસર પડેલી છે. ધ ટર્નિંગ પોઈન્ટ, અનકોમન વિઝડમ અને તાઓ ઓફ ફિઝિક્સ જેવા વિખ્યાત પુસ્તકો લખનાર ફિટ્ઝજેરાલ્ડ કાપરા એ પણ આ ગીતા ઉપર આફરીન પોકારી ગયેલો. પોતાની ફિઝિક્સની ઘણી બધી કલ્પનાઓ એને આ ભગવદ્ ગીતાની અંદરથી પ્રાપ્ત થયેલી એવું એ પોતે પણ કહેતા. આલ્ડસ હક્સલી, બ્રેવ ન્યૂ વર્લ્ડ લખનાર, એની ઉપર પણ આ ગીતાનો પ્રભાવ પડેલો છે. ટીએસ એલિયટ, થોરો, એમર્સન, દારા, આવા મોટા મોટા દેશ પ્રદેશના ચિંતકો એને પણ આ ભગવદ્ ગીતાએ જબરજસ્ત અસર કરી છે. કારણ કે એની ઉપર, એની અંદર આપણા બધાની વાતો એ ભગવાને સમજાવી છે. અંગ્રેજ સત્તાનો પાયો નાખવા જેનો મોટા મોટો ફાળો ગણાય છે ભારતમાં, એ વોરન હેસ્ટિંગ્સ પોતે એવું કહેતો કે જ્યારે બ્રિટિશ સામ્રાજ્યનો લોપ થઈ જશે અને જ્યારે એના ધન સમૃદ્ધિના સ્ત્રોતોની કોઈને યાદ પણ નહીં રહે એવા સમયની અંદર પણ આ ધર્મ પુસ્તક અને એના સિદ્ધાંતો એ વિશ્વના લાખો લોકોને પ્રેરણા આપતા રહેશે. આજે આપણને દેખાય છે આજે બ્રિટિશ સામ્રાજ્ય એ બ્રિટન સિવાય લગભગ બધી જગ્યાએથી અસ્તાચળે પહોંચી ગયું છે. એના ધન સમૃદ્ધિના સ્ત્રોતો જે બીજા દેશોમાંથી હતા એ પણ બધા કટ થઈ ગયા છે. એવા સમયની અંદર પણ આ ભગવદ્ ગીતાનો જે સંદેશો એ અમર બનેલો છે. તો આવી રીતે રાજનીતિના માણસોને પણ આ ભગવદ્ ગીતાએ આવું બધું ઘેલું એ લગાડેલું છે. વિશ્વની અંદર અહિંસાની શક્તિનો સૌથી મોટો પરિચય આપનાર ભારતના રામા ગાંધીજી એ પોતે એવું કહેતા કે ભગવદ્ ગીતા અને ઉપનિષદમાંથી મને જે આશ્વાસન મળે છે એ ગિરિ પ્રવચનોમાંથી એટલે કે બાઇબલમાંથી ક્યારેય મળ્યું નથી.
જ્યારે શંકાઓ મારા મનને ઘેરી વળે છે, જ્યારે નિરાશાઓ મારી સામે ઘુરકે છે, અને જ્યારે ક્ષિતિજમાં આશાનું એકેય કિરણ મને દેખાતું નથી, ત્યારે હું ભગવદ્ ગીતા તરફ વળું છું. અને એ ભગવદ્ ગીતાની અંદરથી મને આશ્વાસન આપનારો એક શ્લોક મળી આવે છે, અને એ શ્લોકને આધારે હું કચડી નાખે એવા દુઃખોની વચ્ચે પણ મલકાવા લાગું છું. પછી પોતે કહેતા કે મારું અંગત જીવન એ ઘણા બધા કરુણ પ્રસંગોથી ભરેલું છે, પણ એ પ્રસંગો મારી ઉપર કોઈ દેખીતી અસર ન પાડી શક્યા હોય તો એનું કારણ એ ભગવદ્ ગીતા છે. તો આવી મોટી વિશ્વની મહાસત્તાને પણ શસ્ત્ર વાપર્યા વગર ઉખાડી નાખનાર એ ગાંધીજી ઉપર પણ આ ભગવદ્ ગીતાનો આટલો બધો પ્રભાવ પડેલો. 70 ભાષાઓમાં તો અત્યાર સુધી એના અનુવાદ થઈ ચૂક્યા છે. 33થી પણ વધારે ભાષ્યો આની ઉપર લખાઈ ચૂક્યા છે. એની લોકપ્રિયતા એ આપણને બતાવે છે. તો આવી આ અતિ ઉત્તમ એ ભગવદ્ ગીતા એ કૃષ્ણ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને સમગ્ર વિશ્વની પ્રજાને એ શાંતિના માર્ગે દોરી જવા માટે એ આપેલી છે. ખાલી સનાતન પ્રશ્નની રજૂઆત નથી પાછી, પરંતુ એ રજૂઆતની સાથે એનો ઉકેલ પણ આ ભગવદ્ ગીતાએ આપણને સમજાવ્યો છે. જ્યારે અર્જુનને આવી રીતે મોહ વ્યાપ્યો, એનું જીવન હતાશા નિરાશાથી ઘેરાઈ ગયું, ત્યારે આવા પ્રસંગોની અંદર શું કરવું જોઈએ એ આપણને ભગવદ્ ગીતા સમજાવે છે. સામાન્ય રીતે મનુષ્ય આવી રીતે જ્યારે ફ્રસ્ટ્રેટ થઈ જાય, ડિપ્રેસ થઈ જાય, ત્યારે વ્યસનો, ડ્રગ્સ અને એવા બધા તરફ વળતો હોય છે. પરંતુ એ વખતે ભગવદ્ ગીતા આપણને સમજાવે છે કે આવા સંજોગોની અંદર કયો ઉપાય આપણે અજમાવવો જોઈએ. તો અર્જુનના મોંની અંદર શબ્દો મુકાયા છે કે યત શ્રેયસ્યા નિશ્ચિતમ બ્રુહિ તન્મે શિષ્યસ્તેહમ શાદિ મામ ત્વામ પ્રપન્નમ. અર્જુન પોતે કૃષ્ણ ભગવાનના શરણે જતો રહ્યો. જ્યારે એના જીવનની અંદર આવી કઠણ પરિસ્થિતિ નિર્માણ થઈ, એને શું કરવું ને શું ના કરવું એ ખબર ના પડી, ત્યારે એણે પોતે કૃષ્ણ ભગવાનની આગળ જઈ બે હાથ જોડીને શબ્દ ઉચ્ચાર્યા કે શિષ્યસ્તેહમ શાદિ મામ ત્વામ પ્રપન્નમ. હું તમારો શિષ્ય થઈને આવ્યો છું, તમે મારી ઉપર શાસન કરો. કહેતા કે તમે મને એવો કંઈક ઉપદેશ આપો. ગીતા આપણને સમજાવે છે કે જીવનની અંદર આવા બધા પ્રસંગો તો આવવાના જ, પરંતુ જ્યારે આવી પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે એવા ગુરુને આપણે શોધવા જોઈએ, ભગવાનના શરણે જવું જોઈએ, એવા ગુરુની પાસે જવું જોઈએ કે જે ગુરુ આપણને ભગવાન સુધી લઈ જાય. એવા ગુરુ આગળ જઈ બે હાથ જોડીને એમને કહેવું જોઈએ કે શિષ્યસ્તેહમ શાદિ મામ ત્વામ પ્રપન્નમ, કે હું તમારા શરણે આવ્યો છું, તમે મને આમાંથી ઉગારો. તો આ ભગવદ્ ગીતા આપણા પ્રશ્નોના ઉકેલનો માર્ગ એ પણ આપણને બતાવે છે કે જ્યારે જીવન આપણું કુરુક્ષેત્ર જેવું બની જાય, એ આપણા જીવનની લગામ, આપણા જીવન રથની લગામ એ એવા ગુરુને સોંપવી જોઈએ, ભગવાનના હાથની અંદર સોંપવી જોઈએ. કાર્લ યંગ નામનો બહુ જ મોટો મનોવૈજ્ઞાનિક એ વિશ્વની અંદર થઈ ગયો, અને ઘણા બધાને એણે પોતે માનસિક રોગોથી મુક્ત કરેલા. પરંતુ એ પોતે વાત કરતો કે ઇન માય ડાર્કનેસ, કે જ્યારે જ્યારે મારા જીવનની અંદર અંધકાર આવે છે ત્યારે હું શું કરું છું, અથવા તો માણસ માત્ર શું કરવું જોઈએ, તો ઇન માય ડાર્કનેસ આઈ વુડ હેવ વિશ નથિંગ બેટર દેન અ રિયલ ગુરુ, સમવન પઝેસિંગ સુપિરિયર પાવર એન્ડ નોલેજ, હું વિલ ડિસએન્ટેંગલ મી ફ્રોમ માય સુપરસ્ટિશન. કે આવી રીતે જ્યારે મારું જીવન અંધકારમય બની જાય છે ત્યારે હું એક એવા ગુરુના શરણે જાઉં છું કે જેની પાસે મારા કરતાં વધારે શક્તિ સામર્થ્ય છે, અને એ ગુરુ એ જીવનના અંધકારની અંદરથી આપણને બહાર લઈ જાય છે. ત્યારે આ વાત આપણને ગીતા સમજાવે છે કે જીવનની અંદર ભલે આવી વિષમ પરિસ્થિતિઓ આવે, પણ એ વિષમને સમ કરનારા એ ગુરુ છે. જેમ મુક્તાનંદ સ્વામીએ પોતે લખ્યું કે મુનિ મન વધ્ય વિચાર એવો કરે, મોહ શું લડે તે મર્દ કેવા, પાખરિયા નર તે કંઈક પાડ્યા ખરા, શૃંગી શશી સુરરાજ જેવા, એવા તે કંઈકની લાજ લીધી ખરી, એક ગુરુદેવથી એ જ ભાગે. એ આવા બધા મોહની અંદર જ્યારે આપણે સપડાઈ જઈએ ત્યારે એમાંથી છૂટવા માટે એવા ગુરુના શરણે આપણે જવું જોઈએ. જેમ અર્જુનને પ્રત્યક્ષ કૃષ્ણ મળ્યા અને એ મોહ નિદ્રામાંથી બહાર આવી ગયો, એનો જીવનરથ એ કુરુક્ષેત્રની અંદર વ્યવસ્થિત દોડ્યો, એમ આપણે પણ જ્યારે એવા પ્રત્યક્ષ ગુરુની પાસે જઈએ છીએ ત્યારે આપણા જીવનની અંદર પણ અર્જુનના જેવી એ શાંતિ પ્રાપ્ત થતી હોય છે. તો આ મર્મ પણ એ ગીતા આપણને સમજાવે છે કે બેઠેલાને કોણ ઊભા કરે, તો એ એવા ગુરુ હોય છે કે જે બેઠેલાને ઊભા કરતા હોય છે. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીનું આપણે જીવન જોઈએ છીએ
તો આપણને એ તાદૃશ્ય અનુભવાય છે કે કેટલા લોકોને જે એમની પાસે પાર્થ જેવા થઈને આવે છે એને પોતે બેઠા કરી રહેલા છે. આપણા જીવનની અંદર આંતરિક દ્વંદ્વો આવતા

હોય છે, આપણા પોતાના મનના પ્રશ્નો જે આપણે કોઈને કહી ના શકીએ અને આપણે પોતે સહી ના શકીએ, એવા સમયની અંદર સ્વામીએ કેટલાયને દ્વંદ્વમાંથી બહાર કાઢ્યા છે. કેટલાય લોકો જે આવી રીતે વિમાસણમાં ભીસાતા હતા એને એમણે પોતે અધ્ધર ઉપાડી લીધા છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી એકવાર લંડનની અંદર પધારેલા અને ગ્રેનબી સ્પોર્ટ્સ હોલની અંદર સભા ચાલી રહેલી. એ વખતે ફ્રેન્ક કરીને એક અંગ્રેજ માણસ એ સીધો આમ સ્વામીને મળવા માટે સ્ટેજ બાજુ જવા માંડ્યો. સ્વામી સેવકને અટકાવ્યો કે ભાઈ અત્યારે સભા ચાલે છે, અત્યારે ત્યાં જવાય નહીં. ત્યારે એમણે કહ્યું કે મને બહુ એક મોટો પ્રશ્ન છે અને એને કારણે મારા જીવનની અંદર મને બહુ દુઃખ રહ્યા કરે છે, અને મેં એવું સાંભળ્યું છે કે આ હિન્દુઓના બહુ મોટા ગુરુ છે તો મારે એમને સોલ્યુશન માટે મળવું છે. એટલે સ્વયંસેવકે કહ્યું કે આ સભા પછી પછી તમને મળશે પણ અત્યારે ના જશો. એ જે આમ થોડીક વાતચીત ચાલતી હતી ત્યાં એક સંત આવ્યા. એમણે પૂછ્યું ભાઈ શું છે, એમને વાત કરી. ત્યારે પછી એ સંતે સ્વામીને જેને કહ્યું કે આવી રીતે એક માણસ તમને મળવા માગે છે તો શું કરવું. સ્વામી કે લાવો બોલાવો ને, કે ચાલુ સભાએ સ્વામીશ્રી એને બોલાવ્યો અને પછી એની બધી વાત સાંભળી. હવે એને પોતાનો દીકરો એ પોતે જરા અસ્થિર મગજનો હતો અને એને કારણે કે ઉપર અગાશીમાંથી પડીને કે ગળે ટૂંકો ખાઈને મરી ગયેલો, એને કારણે લોકો એને મેણાટોણા મારતા કે તમે તમારા દીકરાને સાચવી શક્યા નહીં, તમારા દીકરાને મારી નાખ્યો નાન તેન બધું. એની બહુ અશાંતિ અને રહ્યા કરતી કે હું મારી પિતા તરીકેની ફરજ પૂરી ના બજાવી શક્યો અને એને કારણે જીવનમાં બહુ મૂંઝાતો. સ્વામી પાસે આવ્યો, આ વાત સ્વામીને કરી. સ્વામી એક મિનિટની અંદર એને સમાધાન કરી આપ્યું કે કર્મ પ્રમાણે માણસના બધા દેહ ટકતા હોય છે, ભગવાનની ઈચ્છા પ્રમાણે આપણે રાજી રહેવું. અને એવી સુંદર વાતો ખાલી મિનિટ પૂરતી કરી અંતે શાંતિ થઈ ગઈ, બહુ રાજી થઈ ગયો. અને પછી સ્વામીને ભેટ આપવા તૈયાર થયો ત્યારે સ્વામીએ કહ્યું કે આ ભેટ તમે ચર્ચની અંદર તમે જ્યાં આગળ એ જાઓ છો ત્યાં આગળ આપજો. ત્યારે આ પ્રકારે જ્યારે આપણું જીવન આંતરિક દ્વંદ્વોની અંદર પીસાતું હોય ત્યારે આવા ગુરુ એ આપણને માર્ગ કાઢી આપતા હોય છે. આજે અનેક પ્રાર્થને એ સ્વામીશ્રી પોતે આવી રીતે બેઠા કરી રહેલા છે. જ્યારે આંતરિક દ્વંદ્વોને પારકાર કરીએ જીવનની અંદર ઘણીવાર કૌટુંબિક દ્વંદ્વો પણ આપણને નડતા હોય છે. કુટુંબ પણ એવી રીતે એક ઘણું બધું મુશ્કેલીની અંદર આવતું હોય છે. કુટુંબની અંદર જે ચાર પાંચ સભ્યો હોય પણ એમના દરેકના મત જુદા પડતા હોય, વિચારસરણીઓ જુદી હોય અને એને પરિણામે કુટુંબની અંદર ક્લેશમય પરિસ્થિતિ સર્જાઈ ગઈ હોય, કુટુંબ આખું કુરુક્ષેત્ર જેવું બની ગયું હોય, એની અંદર પણ સ્વામી માર્ગદર્શન આપી અને લોકોને બેઠા કરતા હોય છે. મુંબઈની અંદર એક બહુ સુખી સંપન્ન પરિવાર વસ્તુ હતું, પરંતુ પરિવારની અંદર બધા ભણેલા ને એટલે કોઈ એક મત ઉપર આવી શકે જ નહીં અને ઘર આખું અટલ જેવું બની ગયેલું. ખાલી ખાવા પૂરતા બધા ભેગા થાય, એ પણ કંઈ આમ સમય નિશ્ચિત નહીં કે આ સમયે જમવું. જેમ હોટલની અંદર જ્યારે ભૂખ લાગે ને માણસ જમીન પછી નીકળી જાય, એમ બધા આવી રીતે ઘરમાં પણ જમવા માટે આવે, પોતપોતાના રૂમની અંદર પછી જતા રહે, સવાર પડે ને પોતાનું કામકાજ કરવા જાય. કોઈ પણ પ્રકારનો સ્નેહ નહીં, પ્રેમ નહીં અને આવી પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયેલી. ઘરના જે વડીલ હતા એ બહુ મૂંઝાતા હતા કે આ છોકરાઓને ભણાવ્યા કરાવ્યા બધું કર્યું પરંતુ આ પ્રકારના દુઃખના દાડા આપણે જોવાના આવ્યા અને આ પ્રકારે એ કુટુંબ બધું અશાંતિની આગની અંદર શેકાતું હતું. એમાં કોકને વિચાર આવ્યો કે સ્વામીશ્રીને આપણે પત્ર લખીને આ પરિસ્થિતિ જણાવીએ કે આમાં શું કરવું. અને સ્વામીને પત્ર લખવામાં આવ્યો. સ્વામીએ ત્રણ કે ચાર મુદ્દા એ કુટુંબના માટે લખી આપ્યા કે ઘરની અંદર આપણે બધાએ ભેગા થઈને કેવી રીતે રહેવું જોઈએ, આપણું મનનું ગમતું મૂકવું, નમી દેવું વગેરે બધી વાતો સ્વામીએ એ પત્રની અંદર લખી. એ પત્ર એ ઘરની અંદર આવ્યો. એક વખત બધાએ ભેગા થઈ અને પત્ર વાંચ્યો અને બધાના પ્રશ્નો જે મનના હતા શમી ગયા અને કુટુંબની અંદર એ શાંતિ શાંતિ વ્યાપી ગઈ. એ લોકોએ એ પત્રને ફ્રેમ કરાવ્યો અને આજે પણ એ આલિશાન ઘરની દીવાનખંડમાં એ પત્રને એમણે લટકતો રાખ્યો છે કે અમારું કુટુંબ જો બચી ગયું હોય તે પરમ પૂજ્ય સ્વામીશ્રીની આ ચાર લીટીને કારણે છે, બાકી આ કુટુંબ એ આવી પ્રકારની સુખ શાંતિ ભોગવી શકત નહીં. તો પરમ પૂજ્ય સ્વામીશ્રી અનેક કુટુંબોને પણ આ રીતે એ બચાવી રહ્યા છે. વ્યક્તિગત દ્વંદ્વો, કૌટુંબિક દ્વંદ્વો આ બધું જીવનની અંદર આવે ત્યારે આપણે એવા જો ગુરુની પાસે જતા રહીએ ને તે ગુરુ આપણને આ ઉપદેશ આપીને બચાવી લેતા હોય છે. તો ભગવદ્ ગીતા આપણને આ સમજાવે છે. બોબ કપલાન કેનેડાના સોલિસિટર જનરલ જ્યારે 85ના સમયમાં આવ્યા ત્યારે સ્વામીને મળીને એમણે પોતે વાત કરેલી કે ઇફ ધ હોલ વર્લ્ડ ટેક યુ એઝ એન એક્ઝામ્પલ દેર વુડ બી વર્લ્ડ ફ્રી ફ્રોમ ક્રાઇમ વાયોલન્સ એન્ડ વોર. કે જો આખું વિશ્વ સ્વામી તમને ઉદાહરણ તરીકે સ્વીકારે અને તમારા માર્ગદર્શન પ્રમાણે જીવે ને તો આ વિશ્વની અંદર કોઈ દિવસ ગુના કે યુદ્ધ કે એ કોઈ પ્રકારની વસ્તુઓ થઈ શકે એવી નથી. અને પછી એમણે પોતે વાત કરેલી કે આઈ થિંક દેટ યુ હેવ વેલિડ આન્સર્સ ટુ ધ લાઈફ ટફેસ્ટ ક્વેશ્ચન્સ.
કે જીવનના કઠિનમાં કઠિન પ્રશ્નોના તમારી પાસે સચોટ ઉત્તરો છે, તો ગુરુની આ સામર્થ્ય છે. જીવનમાં જ્યારે પ્રશ્નો આવે ત્યારે આપણે જો આવા ગુરુના શરણે જઈએ તો એ આપણને ગીતા સમજાવીને એ બહાર કાઢતા હોય છે. ગુરુનો ઉપદેશ એ જ ગીતા બની જાય. એમને પછી કંઈ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રથી શરૂઆત કરવાની નથી રહેતી, પણ એમના બે શબ્દો એ આપણા માટે એ સંજીવની સમા થતા હોય છે. તો આ પ્રકારનો ગીતાનો પ્રારંભ એ આપણને સમજાવે છે કે જીવનની અંદર શું આપણે કરવું જોઈએ. અર્જુન પોતે જ્યારે આવી રીતે કિંગ કર્તવ્ય મૂઢ થઈ ગયો, કયું કર્તવ્ય મારે કરવાનું જે વિચારી ન શક્યો, ત્યારે ભગવાને આવીને એને બચાવી લીધો. આજે હજારોને ભગવાન જેમની પાસે છે એ પ્રમુખ સ્વામી મહારાજ એ બચાવી રહેલા છે. ભગવદ્ ગીતા 5000 વર્ષે પણ આજે અનેક લોકોને પોતે સંભળાવી રહ્યા છે. તો આ વસ્તુ એના પ્રારંભની અંદર આપણને સમજાય છે. ભગવદ્ ગીતાનો આ ઉપદેશ શા માટે અર્જુનને આ મોહનિદ્રાની અંદરથી બહાર કાઢી શક્યો, તો એના પણ બે કારણો છે. ભગવાને ગીતા અર્જુનને સમજાવી અને અર્જુન પોતે અશાંતિમાંથી બહાર આવી ગયો, એનો મોહ દૂર થઈ ગયો. કારણ કે એ ભગવદ્ ગીતા કૃષ્ણ ભગવાનના જીવનની અંદર રસાયેલી હતી. જે કંઈ વાતો કૃષ્ણ ભગવાને કરેલી છે એ વાતો એ કૃષ્ણ ભગવાનના જીવનમાં ચરિતાર્થ થયેલી, અને એ વાતો એ અર્જુનને અસર કરી ગઈ. જીવનની અંદર જે ઉપદેશ ઉતરેલો હોય ને એ ઉપદેશની અસર એ લોકો ઉપર થતી હોય છે. ગીતાનો ઉપદેશ અર્જુનના મોહનું નિરસન કરી શક્યો, કારણ કે આખી ને આખી 700 શ્લોકોની એ ભગવદ્ ગીતા એ કૃષ્ણ ભગવાનના જીવનની અંદર એ ચરિતાર્થ થયેલી. એ ચરિતાર્થ એમના જીવનમાં હતી. એક વખત એક અંગ્રેજ માણસ હિન્દુસ્તાનના એક મહાત્માની પાસે આવીને વાત કરવા માંડ્યો કે તમારી આખી ભગવદ્ ગીતા મને મોઢે છે. ત્યારે મહાત્માએ કહ્યું કે બોલો. અને પેલા ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રથી યત્ર યોગેશ્વર કૃષ્ણ સુધી આખા 700 શ્લોકો બોલી બતાવ્યા. ત્યારે મહાત્માએ કહ્યું કે આ અમારી ગીતા નહીં. ત્યારે પેલા અંગ્રેજે કહ્યું કે કેમ નહીં, આ ગીતા આમાં એકેય શ્લોકની ભૂલ નથી ને આ બધું હું બરાબર બોલી ગયો છું. ત્યારે મહાત્માએ કહ્યું કે તમે ભલે બરાબર બોલ્યા પણ આ ગીતા અમારી નથી. ત્યારે પેલાને આશ્ચર્ય થયું અને પૂછ્યું કે કેમ આવી વાત તમે કરો છો. ત્યારે મહાત્માએ જવાબ આપ્યો કે અમારી ભગવદ્ ગીતા એ તો આચરણમાંથી બહાર આવતી હોય છે. તમારા મોઢાની અંદર દારૂની વાસ આવે છે, એ મોઢાથી તમે માંસના કટકા ખાધા છે, એમાંથી નીકળે એ અમારી ભગવદ્ ગીતા નહીં. અમારી ભગવદ્ ગીતા તો જીવનમાં ચરિતાર્થ થયા પછી એ બહાર નીકળતી હોય છે. ભગવાને એમના જીવનની અંદર એ ભગવદ્ ગીતાનો ઉપદેશ એ ચરિતાર્થ કરેલો ત્યારે અર્જુનની ઉપર એની અસર થઈ. જેમ કોર્ટની અંદર જજ એ પકડો અને છોડો આ બોલતો આજે એની અસર થતી હોય છે, કારણ કે એની પાસે એ ઓથોરિટી છે. એ પકડો કે તો તરત ગુનેગારને પકડી લેવામાં આવે, એ છોડો કે તરત ગુનેગારને છોડી દેવામાં આવે. આપણે બહાર ગમે તેટલી બૂમાબૂમ કરીએ પકડો પકડો છોડો છોડો નહીં, આપણાથી કંઈ ના વળે, પણ એ જજની ઓથોરિટી છે, એની અસર એ થતી હોય છે. આજે તમે જુઓ તો શ્રીજી મહારાજના પરમહંસો એ વૈરાગ્યના પદો લલકારતા કેટલાય જુવાને સંસાર છોડીને સાધુ થવા નીકળી જતા, કારણ કે નિષ્કોળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના અંતરની અંદર એવો વૈરાગ્ય હતો. યોગીજી મહારાજ સીધું સાધું બોલતા આપણને દેખાતા, પરંતુ કેટલાય બધા યુવાન શિક્ષિત લોકોને એમણે ભગવા પહેરાવી દીધા, કારણ કે એમના અંતરમાં સંસાર નહોતો, લોકોના જીવનની અંદર એ પોતે વૈરાગ્ય પ્રગટ કરી શક્યા. આજે સ્વામીના જીવનમાં પણ આપણને દેખાય છે કે એમની ભાષાની અંદર કોઈ એવી આમ વિશેષતા આપણને દેખાય નહીં. સીધું સાધું ગુજરાતી બોલે છે, એની અંદર કોઈ અલંકારિક ભાષા ના હોય, દેશ વિદેશના ચિંતકોના કોઈ સૂત્રો ના આવે, કોઈ ગીતા ભાગવત રામાયણ જેવા ગ્રંથોના કે સંસ્કૃતમાં સંદર્ભો ના આવે, છતાં પણ એ સીધી સાદી વાણીની અસર થતી હોય છે. આજે 700 યુવાનોના અંતરની અંદરથી જગત કાઢીને એમણે સાધુ કરીને બેસાડી દીધા છે. આ એમની વાણીનો પ્રભાવ. આજે બાપ છે પોતાના દીકરાને વાળ ટૂંકા કરાવવાનું નથી કહી શકતો, જ્યારે આખી જિંદગી આ મુંડન કરાવીને બેસાડી દેવા એ કંઈ રમત વાત નથી, પરંતુ આ સ્વામીની વાણી એ અસર કેમ કરે છે, એ ભગવદ્ ગીતા એ જે કંઈ બોલે છે એ એમના જીવનની અંદર ચરિતાર્થ થયેલું છે. સંસ્કૃતની અંદર એક શ્લોકમાં બહુ સુંદર વાત કરી છે કે આવી રીતે જ્યારે આવું પાંડિત્ય એ ધર્મ વગરનું હોય તો એની કોઈ અસર એ થતી નથી. ન આચ્છાદયતિ કૌપિનમ ન દંશ મશકાપહમ પુન શુનઃ પુચ્છમ ઇવ વ્યર્થમ પાંડિત્યમ ધર્મ વર્જિતમ. જેમ કૂતરાની પૂંછડી એ નથી તો કૂતરાની ગુદાને ઢાંકી શકતી, કે નથી કૂતરા ઉપર બેઠેલા મચ્છરને ઉડાડી શકતી, એમ પાંડિત્ય એ ધર્મ વગરનું હોય તે કોઈને કામમાં આવતું નથી. એ ખાલી શોભાનું જ બની રહેતું હોય કૂતરાની પૂંછડી જેવું, પરંતુ સ્વામીશ્રીની સાદી વાણી એની પણ આટલી અસર થાય છે.
કારણ કે ભગવદ્ ગીતા કે જે કંઈ બોલે છે એ બધું એમના જીવનની અંદર ચરિતાર્થ હોય છે. દુલા કાગે યોગી બાપા માટે લખ્યું છે કે હારે એની વાણીમાં ભાગવત પોતે આવીને માંડે બોલવા રેજી. યોગીજી મહારાજ બોલે તેમને ભાગવતના સંદર્ભ જોઈને વાત ન કરવી પડે, પણ એ બોલે ને એ ભાગવત બની જાય, એમાંથી લોકોને પ્રેરણા પ્રાપ્ત થાય. તો આ પ્રકારે એ આ બધા સત્પુરુષોના જીવન હોય છે, અસર એની થતી હોય છે. હિન્દુસ્તાનના એક બહુ જ મોટા મહાત્માએ સ્વામીશ્રી વિશે વાત કરેલી કે હમ તો કેવલ વક્તવ્ય વાલે હે લેકિન કર્તવ્ય વાલે તો એક પ્રમુખ સ્વામી મહારાજ હે, કે અમે તો બધા શાસ્ત્રોની વાતો કરનારા છીએ પરંતુ એ શાસ્ત્રો પ્રમાણે જીવન જીવનારા તો આ એક પ્રમુખ સ્વામી મહારાજ છે. તો આજે સ્વામીની વાણીની અસરનો પ્રભાવ આને કારણે છે કે વર્તે છે એ પ્રમાણે પોતે બોલતા હોય છે. અને બીજું કારણ કે આ ભગવદ્ ગીતા એ અર્જુનને અસર કરી ગઈ, તો એનું કારણ શું? કારણ એટલું છે કે અર્જુનનો વિષાદ એ પણ 100% હતો. ગીતાનો પ્રથમ અધ્યાય છે ને એને વિષાદ યોગ કહેવામાં આવ્યો છે. અર્જુનને આજે વિષાદ વ્યાપી ગયો, પણ એ વિષાદ એ 100% હતો અને એને કારણે એના જીવનની અંદર ભગવાનની અત્યંત શરણાગતિ અને ભગવાન સમક્ષ અત્યંત રુજુતા કહેતા કે સરળતા આવેલી, અને ભગવાને જે કહ્યું એ એટલે એણે પોતે માની લીધું. જેમ આપણે બજારમાં શાકભાજીના ભાવ પૂછીએ એમ કૃષ્ણને અર્જુને પૂછ્યું ન હતું ભગવાન મન મોહમાંથી દૂર કરો. ઘણીવાર આપણે પ્રાર્થના કરતા હોય પણ પ્રાર્થનાની અંદર આપણું હૃદય હોતું નથી, પણ અર્જુનનો વિષાદ એ 100% હતો અને એને પરિણામે એના જીવનની અંદર એક રુજુતા આવેલી. આમ તો અર્જુનના શબ્દની અંદર જ રુજુ શબ્દ આવી જાય છે, રુજુ ઉપરથી જ આવી રીતે આર્ય ઉપરથી જ એનું નામ પડેલું છે, કે એના જીવનની અંદર એક પ્રકારની સરળતા અને બીજી હતી શરણાગતિ કે હું તમારા શરણે આવે છું, મામ ત્વામ પ્રપન્નમ. એ બેને કારણે એ ગીતાનો ઉપદેશ એ અર્જુનને અસર કરી ગયો. ગુરુ તો આપણને મળ્યા હોય એ ઉપદેશ પણ આપતા હોય, પરંતુ ઘણીવાર એ ઉપદેશની અસર આપણી ઉપર કેમ નથી થતી? કારણ કે આપણા જીવનની અંદર એ ગુરુ પ્રત્યે 100% શરણાગતિ નથી હોતી અને 100% સરળતા એ આપણા જીવનની અંદર એ નથી હોતી. એ જો એ બે વસ્તુ હોય ને તો તરત એ ગુરુના ઉપદેશો એ આપણી ઉપર અસર કરતા હોય છે. તો એ વસ્તુ આપણને સમજાવે છે. મહર્ષિ અરવિંદ પોતે વાત કરતા કે પ્રોફાઉન્ડ એન્ડ અનથિંકિંગ સાયલેન્સ ઇઝ ધ ઓનલી વે ટુ એબ્સોલ્યુટ. કે આપણા જીવનની અંદર જ્યારે અનથિંકિંગ એન્ડ પ્રોફાઉન્ડ સાયલેન્સ આવે, કહેતા કે ગુરુ પ્રત્યે એકદમ દિવ્ય ભાવ અને શરણાગતિની ભાવના દ્રઢ થાય કે એની આગળ મારી કોઈ ફરિયાદ નહીં, મારી કોઈ દલીલ નહીં, એ જે કે મારા માટે વેદ વાક્ય, આહો ભાવ જ્યારે દ્રઢ થાય ત્યારે એ ગુરુના ઉપદેશો એ આપણા માટે અસરકારક બનતા હોય છે. ગુણાતીતના ઉપદેશથી ભગતજી મહારાજ ઘડાયા, એનું કારણ શું? ભગતજી મહારાજને ગુણાતીત પ્રત્યે સંપૂર્ણ શરણાગતિ હતી. ગુણાતીતાનંદ સ્વામી એમને કહ્યું કે જા ભગતજી, તું ગિરનારને બોલાવી લાવ. ભગતજીએ શંકા ના કરી કે ગિરનાર તો પર્વત છે, કેમનો જૂનાગઢ મંદિરમાં આવવાનો. એ બોલાવવા માટે દોડી ગયા. આવી પ્રકારની શરણાગતિ ને દિવ્ય ભાવ જ્યારે ભગવાન અને ગુરુના પ્રત્યે દ્રઢ થાય ત્યારે એ ગુરુનો પ્રત્યેક શબ્દ એ આપણા માટે ભગવદ્ ગીતા જેવો બની જતો હોય છે. જેમ અર્જુને ગીતામાં ભગવાનને કહ્યું કે કરિષ્ય વચનમ તવ, હે ભગવાન હવે તો તમે જેમ કહો એમ મારે કરવું છે. બસ આ 3 શબ્દો એ જ્યારે આપણો જીવન મંત્ર બની જાય ત્યારે એ ગુરુના શબ્દો એ આપણા માટે એ વેદ વાક્ય સમા બનતા હોય છે. તો અર્જુનના જીવનની અંદર આવી શરણાગતિ હતી ત્યારે એ કૃષ્ણ ભગવાનની ગીતા એને અસર કરી ગઈ. જેમ 460 વોલ્ટનો પ્રવાહ હતો એ પેલા વાયરમાંથી વહેતો હોય, પણ તમે જો પેલા ઇલેક્ટ્રિકથી પ્રૂફિંગ ગ્લોવ્સ પહેરીને એને અડો તો તમને કોઈ કરંટની અસર ના થાય. એમ જ્યાં સુધી શરણાગતિ એવી ન કેળવાય, જ્યાં સુધી ગુરુ પ્રત્યે એવી સરળતા ના આવે ત્યાં સુધી એ ગુરુનો જે ઉપદેશનો પ્રવાહ એ વહી જાય એની કોઈ અસર એ આપણી ઉપર થતી નથી. સહજાનંદ સ્વામી મહારાજની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. તો અર્જુનના જીવનની અંદર આવી સરળતા હતી અને શરણાગતિ હતી ત્યારે ગીતા એના જીવનની અંદર અસર કરી ગઈ. અર્જુનનો વિષાદ એ પણ યોગ બની ગયો. એમ આપણા જીવનની અંદર પણ વિષાદ ભલે આવે, પણ એ વિષાદ એ આપણને ભગવાનની પ્રાપ્તિ કરાવનારો યોગ બની જાય જો આપણે આવી શરણાગતિ કેળવીએ તો આપણી જાય. જો આપણે આવી શરણાગતિ કેળવીએ તો આ પ્રથમ

પૂજ્ય આદર્શચરણ સ્વામીએ ઘણી સુંદર વાત આપણને કરી. આજ ગીતાપારાયણની હારમાળા હવે ચાલુ રહેશે. આપ સર્વને નમ્ર વિનંતી કે આ પ્રવચનની હારમાળાનો આપ સર્વે લાભ લો. સ્વામીશ્રી પણ આપણી સભામાં પધારી ગયા છે. આપણે હવે આરતી કરીશું એ પહેલાં આજની સેવા નીચેના હરિભક્તો તરફથી છે. પરમ ભગવદીય શ્રી પારસભાઈ ઠક્કર પેલેટાઇનવાળા, પરમ ભગવદીય શ્રી નારાયણભાઈ પટેલ હેનોવર પાર્કવાળા તરફથી આજે સંત રસોઈની સેવા છે. વોકથોન માટે જે પાણીની બોટલની સેવા હતી તે પરમ ભગવદીય શ્રી મનોજભાઈ પટેલ ક્રિસ્ટલ લેકવાળા તરફથી છે. આ હરિભક્તો આરતી માટે આગળ આવશે. સાથે હવે આપણે આરતી કરીશું. પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિકૃષ્ણ મહારાજની આરતી ઉતારશે અને

ભારતીય સંસ્કૃતિ એટલે પ્રાચીન સંસ્કૃતિ, ગીતા, ઉપનિષદ, મહાભારત, વચનામૃત જેવા પવિત્ર ગ્રંથોના ઇતિહાસથી રચાયેલી સંસ્કૃતિ. આ ભારતીય સંસ્કૃતિનો ઉદ્ઘોષ જ્યારે સ્વામીશ્રી આવા મંદિરો બાંધીને અમેરિકા ખંડમાં કરી રહ્યા છે, ત્યારે આજના દિવસને આપણે સંસ્કૃતિ દિન તરીકે અને વોલેન્ટિયર દિન તરીકે ઉજવી રહ્યા છીએ, જે ભારતીય સંસ્કૃતિ ત્યાગ, સેવા અને સમર્પણની સંસ્કૃતિ છે. સાથે આજે એકાદશીનો પવિત્ર દિવસ પણ છે, ત્યારે આપણને પ્રસંગોચિત વાત પૂજ્ય વિવેક સાગર સ્વામી કરશે. પૂજ્ય વિવેક સાગર સ્વામી.

ભારતીય સંસ્કૃતિની અંદર વ્રતો અને ઉત્સવો એક એનું વિશિષ્ટ આગવું અંગ છે. દશેરા એ દિવાળીનું દ્વાર કહેવાય છે. જ્યારે એકાદશીથી દિવાળી ઉત્સવની શરૂઆત થાય છે, દશેરાના દિવસે આપણે વિજય કૂચ આદરેલી છે વાસના ઉપર વિજય મેળવવાની. બીજા બધા વિજયો કરતાં વાસના ઉપરનો વિજય એ મહોત્સવ છે. અને એ મહોત્સવ એ જ આપણને હંમેશ માટે આનંદકારી થતો હોય છે. બીજા બધા ઉત્સવો તો આપણે જોઈએ જગતના ક્ષણજીવી હોય છે, પરંતુ જે વાસના ઉપરનો વિજય હંમેશ માટેનો હોય છે. તો આજે દિવાળીના દિવસો આજથી શરૂ થાય છે. તો આજે દિવાળી પણ છે, અરે એકાદશી છે, જેનું નામ રમા એકાદશી છે, જેને ભાગવતી એકાદશી કહેવાય છે. હવે એ એકાદશીના વ્રત માટે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે

કોટી ગાયો કેળું દાન કરો તો પણ એકાદશના વ્રત તુલ્ય ન થાય. આપણે 1000 અશ્વમેધ યજ્ઞ કરીએ, 100 રાજસુ યજ્ઞ કરીએ તો એનું ફળ એકાદશીના 16મા ભાગના અંશ જેટલું પણ ન થાય. તો આજે દિવાળીના આનંદની અંદર શરૂઆત એકાદશીથી છે કે હું કોઈ સ્ત્રી પુરુષથી ઉત્પન્ન થયેલી કોઈ વ્યક્તિથી મરું નહીં અને એને તથાસ્તુ કર્યું. અને પછી એને એમ થયું કે હવે તો ભગવાન સાથે યુદ્ધ આદરું અને એને ભગવાનને ગોતી કાઢીને યુદ્ધ શરૂ કર્યું. 5000 વર્ષ યુદ્ધ ચાલ્યું પણ એ તો મર્યો નહીં. ભગવાન પણ જાણતા હતા કે આને બીજી રીતે જ મારવાનો રહેશે, એટલે ભગવાન ત્યાંથી નીકળી ગયા ચંદ્રાવતી નગરી આગળથી અને બદ્રિકાશ્રમની અંદર સિંહવતી ગુફા એની અંદર પ્રવેશ કર્યો અને ત્યાં થાકેલા એક શિલા ઉપર પડ્યા. હવે કેવી રીતે પડેલા? તો 10 ઇન્દ્રિયો અને 11મું મન અંતર સન્મુખ કરીને પડેલા. જો મર્મ શરૂ થાય છે, 10 ઇન્દ્રિયો અને 11મું મન અંતર સન્મુખ કરીને પડેલા અને એના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. મૂરદાના ત્યાં પહોંચી ગયો, એનેથી ભગવાનને મારતા તો વાર નહીં થાય પણ હવે આ કન્યાને પરણી લઉં. કન્યાએ કહ્યું કે મારી સાથે પરણ હોય તો મારી પ્રતિજ્ઞા છે, મારી સાથે યુદ્ધ કરવું જોઈએ. અને યુદ્ધ થયું, એમાં કન્યાએ મૂરદાનવનું મસ્તક કાપી નાખ્યું. ભગવાન પ્રસન્ન થયા કે માગ માગે આપો. ત્યારે મેં કહ્યું કે હું તો તમારા એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી ઉત્પન્ન થઈ એટલે મારું નામ એકાદશી છે, એટલે મારા વ્રતના દિવસે કોઈ ઇન્દ્રિયોના આહાર ન કરે. ભગવાને તથાસ્તુ કહ્યું અને ભગવાન

0: ભગવાનને કહ્યું કે ભગવાન મને તમારા શ્રીઅંગમાં સ્થાન આપો, ત્યારે ભગવાને એમને નેત્રમાં સ્થાન આપ્યું. નેત્ર એ જાગૃતિની નિશાની છે, અવેરનેસ. અને આ એકાદશીની નાની કથા છે, એની ઉપર ભગવાન સ્વામિનારાયણે મધ્યના હમણાં 8ના વચનામૃતમાં નિરૂપણ સરસ કરેલું છે કે મૂળ જેવો દાનવ એ હણાયો. આપણે જોઈએ કે શેમાંથી એનું મૃત્યુ થયું, મોહમાંથી. એને મોહ વ્યાપી ગયો કન્યાને પરણવાનો, એમાંથી મૃત્યુ એનું થયું. તો પશુ પંખી બધા મોહમાં મરે છે. ભમરો જ્યારે સુગંધ લેવા માટે જ્યારે કમળની અંદર આવી જાય છે સવારથી, અને એને એમ થાય છે કે રાત્રે જ્યારે કમળ બીડાય સાંજે ત્યારે નીકળવું જોઈએ, પણ એ નીકળ્યો નહીં, એ સુગંધનો એ ભોગી થયો. અને એના માટે કે રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ, રાત જશે સવાર થશે કમળ ખીલશે. પણ રાત્રે હાથી પાણી પીવા આવ્યા અને એને કમળના એ દાંડાને પકડીને પગ નીચે કચરી નાખ્યો, મૃત્યુ. તમે જુઓ કે રાવણ જેવો મહાબળવાન સીતાના મોહમાં મૃત્યુ પામ્યો. સુંદર અને ઉપસુંદર બંને કોઈથી મરે એવા નહોતા, અને એવી રીતના મહાબળિયા હતા. ત્યારે ભગવાને બધામાંથી તલ તલ રૂપ લઈને તિલોત્તમા એવી એક અપ્સરા બનાવીને મોકલી. બંને ભાઈઓ ગાંડા થયા, હું પરણું. એમાં ઝઘડો થયો, બંને ઝઘડ્યા, બંને મર્યા. જુઓ, વગર શસ્ત્રે ભગવાને એનું નિકંદન કાઢ્યું. તો આવી રીતે મોહની અંદર ભલભલા મૃત્યુ પામતા હોય છે. એટલા માટે આપણે આ પહેલો મર્મ સમજીએ કે મોહની અંદર મૃત્યુ રહેલું હોય છે. મોહની અંદર જ મૃત્યુ હોય છે. તો આપણે એ સમજવાનું રહે છે કે એ કન્યાએ એનું મસ્તક કાપી નાખ્યું, એટલે આપણામાં કામ, ક્રોધ, લોભ, મોહ આવા બધા અંતઃશત્રુઓ રહેલા છે, બધા મૂળ દાનવો. એને આપણે કાપવા હોય, એને મારવા હોય તો એકાદશી કરવી જોઈએ. તો એકાદશી એટલે શું? તો કહ્યું કે જો 10 ઇન્દ્રિયોને 11મું મન અંતર સન્મુખ કરવું, એટલે એને સંયમમાં રાખવું. આજે આપણે જોઈએ છે કે આપણે ઇન્દ્રિયો બધી મોકળી છે, 10 ઇન્દ્રિયોને 11મું મન ગમે ત્યાં ભટક્યા કરતું હોય છે. અને એને લઈને આપણે તમે જોઈએ છીએ કે આપણને અંદરની કોઈ શક્તિ બહાર કાઢી શકતા નથી. આપણામાં અનંત શક્તિ છે, દરેકે દરેક બેઠેલા આપણે જનરેટર છીએ. અનંત શક્તિ આપણી અંદર પડેલી છે, પરંતુ આપણી બધી ઇન્દ્રિયોની શક્તિ એ આ 10 અરે કાણા દ્વારા એ બહાર નીકળી જતી હોય છે. તો હવે સંયમ કેળવીએ તો એકાદશી થઈ કહેવાય. સંયમમાં શક્તિ, જેમ તમે જુઓ સૂર્યના કિરણો એમને એમ હોય તો આપણા ક્યાંય આગ લગાડતા નથી, પરંતુ બિલોરી કાચમાં એકત્રિત કરીને નીચે રૂ મૂકવામાં આવે તો આગ લાગે. સંયમમાં શક્તિ, કિરણોને એકત્રિત કરી લેઝર રેઝ બનાવવામાં આવે છે, લોખંડના પાટને પણ કાપી શકાય છે. એવી રીતે મનુષ્ય જો એક એક ઇન્દ્રિયોનો સંયમ કરે તો અનંત શક્તિ આવે. તો તમે જુઓ, જે ગાંધારી આંખે પાટા માંથી રાખતી, આંખની શક્તિ કન્ઝર્વેશન ઓફ એનર્જી રહેલી, અને દુર્યોધનના સામે એણે પાટા ખોલ્યા તો દુર્યોધન લોખંડો બન્યો. ભગવાને એક ફૂલનો જાંગ્યો પહેરાવેલો, એટલો ભાગ કાચો રહ્યો, પરંતુ એની અંદરથી શક્તિ એટલી બધી નીકળી. વિવેકાનંદ સ્વામી અમેરિકામાં આવેલા અને એક પુસ્તક ધડાધડામ વાંચતા હતા એકાગ્ર થઈને, અને લગભગ 500 પાનાનું પુસ્તક એકદમ પાના ફેરવતા એમ કલાકમાં પૂરું કરી નાખ્યું. અને એ વખતે યજમાને એક અમેરિકાને પૂછ્યું, તમે આ શું પાના ફેરવા કે વાંચ્યું કે કોઈ પણ પાનું પૂછો? મોઢે બોલી ગયા કે આ શક્તિ તમને ક્યાંથી આવી? કે મેં 12 વર્ષ બ્રહ્મચર્ય પાળ્યું, એમાંથી મેધાનાળી ખોલી આ ફોટોગ્રાફિક મેમરી. આપણે બધા ચારે બાજુ ફાંફા મારતા હોઈએ, શું આપણી શક્તિ બહાર રહે, એ બધી વેરાઈ જાય. એટલા માટે સંયમ જ્યારે આપણે કહીએ ત્યારે એમાંથી આવી શક્તિનો પ્રાદુર્ભાવ થાય, ત્યારે એકાદશી. એટલે આપણે એમ સમજીએ કે નિર્જળા કરીએ, નકોડી કરીએ કે ફરાળી કરીએ, પરંતુ ઇન્દ્રિયોનો સંયમ સૌથી મોટી વસ્તુ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે 10 ઇન્દ્રિયોને 11મું મન એને કાબૂમાં રાખવું, એનું નામ એકાદશી. બાકી તો તમે જુઓ કે ઢોરને કંઈ ખવડાવીએ નહીં અને આખો દાડો ભાંભર્યા કરે અને પછી એકાદશી એની થઈ ગઈ કહેવાય, એ ઢોર લાંઘણ કરવાની નથી. પરંતુ 10 ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાની, જેમ આપણું જે કાન છે એને કાબૂમાં રાખવા. વિશ્વામિત્રે 60,000 વર્ષની એકાદશી કરેલી નિર્જળા, પરંતુ મેનકાનો નુપુર ઝંકાર સાંભળ્યો અને કાનમાંથી આંખ પેઠો અને આંખ ખુલી ગઈ, અને એમાંથી એનો સંગ થયો અને શકુંતલાનો જન્મ થયો, એ કથા જાણીએ છીએ. તો આંખની એકાદશી કાનની એકાદશી થયેલી નહીં. આપણે જોઈએ છીએ
1: कीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा श्री स्वामिनारायण भगवान् निजय अक्षर पुरुषोत्तम महाराज निजय गुणातीतान स्वामी महाराज निजय भगत जी महाराज निजय शास्त्र जी महाराज निजय योग जी महाराज निजय प्रमुख स्वामी महाराज निजय। वचनामृत मध्यनो तेरमो तेजनु मध्यनु तेरमु तेजनु छे। स्वामीनारायण हरि संवत 378 ना श्रावण दी अमावस्या ने दिवस तेज ने अमावस गई काले गई अमावस अमावस शू हो चंद्र केव हो अर्धो पौणो कारो हो चंद्र पण देखा थी चंद्र उगतो नथी लोग एवं माने ते आराम करे चंद्र अमावस हो संपूर्ण सूर्य नो प्रकाश जो है ना बाजू अंधारो देखात नहीं वर्षना तेज नु छे अने कई दिवसे शुरू थाय छे अमावास ने अंधारा में तेज देखाय स्वामीनारायण हरि संवत 378 श्रावण दी अमावस्या ने दिवस स्वामी श्री सहजानंद जी महाराज श्री गढ़राम मध्य दादा खचना दरबार में श्री वासुदेव नारायण मंदिर श्री चाकड़ा पर विराजमान था अने धोरो खेस पहेर्यो हतो तथा धोरी चादर ओढ़ी थी ने मस्तक पर श्वेत पाग बांधी थी अने पोताना मुखारविंदनी आगर मुनि तथा देशनारी भक्तनी सभा भराईने बैठी थी। पछी श्रीजी महाराजे पोताना बे भोज ऊंचा उपाड़ी ने सर्वे छाना राख्या रड़ता था छाना राखे नानो बाड़क हो वातो करता था अंदर अंदर पे वातो जगत नी नती हम चूंटनी नी ने दिल्ली नी वातो नती बड़ संबंधी वातो करता था। तब महाराजे कहा हूँ वात करो तमें ભગવાનની જ વાતો હવે હું ભગવાનની વાત કરું એટલે આમ હાથ આમ રાખેલાના આપણા ગુરુ ને પહેલાં એ આ રીતે શાંતિ રાખતા આમ હાથ કરે એટલે બધા શાંત થઈ જાય એટલે મહારાજે આ રીતે આમ કર્યું છાખ્યા બોલ્યા નથી મોડેથી બસ આમ બધા શાંત થઈ ગયા। पछी श्रीजी महाराजे पोताना बे भुज ऊंचा उपाड़ी ने सर्वे छाख्या पछी पोताना मुखारविंदनी आगर स्तुति कहीने बैठा जे संत ते प्रत्ये श्रीजी महाराजे मुक्ता हवा जे नम नता बैठा गड़बड़ करता स्तुति कहीने बैठा था महाराज अंतर प्रकाश करो वातो करो ता स्वरूप नो महिमा समझाए यही तो स्तुति प्रार्थना कहीं बैठ आप आज दुकान में जवु आम करूँ एम करता करता आई बैठी अने घर थी आता आता के रसा में जोई नाखी कचरो भरी नाखी पे आई ने बधु कचरो काढ़ समय जो रहे तो कथा पूरी घरे थी निकलो त्या प्रोसेस शुरू करी पड़े एकज विचार મંદિર મહારાજ જે ચંદના વાઘા કેવા હશે મૂર્તિઆ કયા શણગાર હશે શું હશે ત્યાંથી ઘરેથી નીકળતા વિચાર આવે અહીંયા આવતા હતા કેટલો કચરો ભરી નાખે બધું, આમ જોયા આમ જોયા, સિનેમાના પાટિયા જોઈને જે રસ્તા બધું કોઈ સામે કઈ ભર ભર ભર ભર કરે પછી બધું પાડવાનું. એટલે ઘરેથી નીકળો ને ત્યાંથી શરૂ કરીએ આ પૂજાની વાત. પણ તમે સ્નાન કરતા તે વખતે પૂજાને શું કર્યું છે, પૂજા વખતે એકદમ તૈયાર હોય. જો જમવા જવાનું હોય ને કલાક પહેલા બધું શરૂ થાય જમવાનું બધું વિચારો, આ કથા જ છે. આ તો ચોરામાં ચોટ્યા, સમજાય તો ઠીક, ના સમજાય તોય ઠીક, યાદ તોય ઠીક, ના રહે તોય ઠીક, ગડબડ ગોટા પ્રભુ મોટા, આ એક કથા શું કામ કરે. તૈયારી કરવી પડે. પહેલાં જમવા બેસતા ને પહેલાં જમણવારમાં ઉપોષણ હોય, એ થોડું ભાત હોય એટલું જ ઘી નાખે, જેટલું ભાત હોય ને એટલું જ ઘી, અને થોડીક બે ચમચી દાળ નાખીને આરોગે. એટલે એનાથી છે ને ઘી છે ને જઠરાગની ખોળ તમારે ઉપોષણ કહેતા. અત્યારે બધું અત્યારે છે બધી રીતે એપેટાઇઝર કહે છે, કંઈ ફ્રૂટ જ્યુસ મોટે દારૂ જ હોય છે બધું બહાર, તો ચાર અંશ દારૂ નાખે એટલે મપીટ. અહીં તો થાય ના થાય ભગવાન જાણે, અહીંયા એને જરાક ઠીક પડે બધું જગ બધું ભૂલાય એને થોડી વાર માટે બધા નશામાં. એટલે અહીંયા ભગવાનની કથા સાંભળતા પહેલાં છે ને બધું વિચાર કરવું પડે. જો ગુણાતન સ્વામી કહ્યું પહેલાં પ્રકરણ પહેલી જ વાત કે પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને, જો અહીં આવે એટલે બધું બંધ કરી દેવાનું, બધું મનમાં. આમ તો બંધ કરીને આવ્યા છો તમે, દુકાન કે જે કોઈ બધું પડતું મૂકીને આવ્યા છો, પણ અહીંયા લઈને આવ્યા છો સાથે, અહીંયા બેઠા બેઠા બધું કરે રાખે. સ્વાય કે સર્વે સંકલ્પ પડ્યા મૂકી, સર્વે કામ પડ્યા મૂકીને નથી કહેતા, કામ તો પડતા મૂકીને આવ્યા જ છો, સંકલ્પને પડતા મૂકવાના છે, એ હેરાન કરે. નહીં તો જો પરોધભાઈ ખેતી કરતા, ગોરધનભાઈ દુકાન ચલાવતા, અંતર બધા સંકલ્પ પડતા મૂકીને ચલાવતા હતા, ભગવાનના જ સંકલ્પ. ખેતીમાં ધંધા નોકરીમાં બધા એમાં ભગવાનનો જ વિચાર આવતો હતો, અને આપણે તો અહીંયા આવ્યા તો જ બોલો વિચાર આવે છે. આમ છે સ્વામી કહું પ્રથમ તો શરીર સંકલ્પને પડ્યા મૂકીને, સંકલ્પ તો પડ્યા મૂક્યા અહીં બેસી ગયા, અહીં આવીને પછી આમ ડાફોડિયા મારે. અહીંયા જો ઓલા સ્વામી આવે છે જોઈ લો, પછી આમ કોઈ આવે આમ આવે, એ નહીં. પ્રથમ સર્વે સંકલ્પ પડ્યા મૂકીને એકાગ્રચિત થઈને આટલું કરું સારું કરું, પણ હજુ હજુ કસવાનું છે. એટલે અર્જુનને ભગવાન અરે દ્રોણાચાર્ય પૂછ્યું ને શું દેખાય છે, સભા અને માછલું દેખાય, કામમાં નહીં આવે હજુ વૃત્તિ સંકેલ, હવે ખાલી માછલું દેખાય, સભા નથી દેખાતી, હજુ વૃત્તિ સંકેલ, માથું દેખાય છે હજુ વૃત્તિ સંકેલ, આંખ દેખાય હવે લગાય, ખાલી આંખ દેખાય માછલીની, બીજું કાંઈ દેખાયું નહીં તારે કર્યું. અને આ કંઈ ખોટી વાત નથી. જો હમણાં ઇંગ્લેન્ડમાં એક છોકરો હતો 14 વર્ષનો, અને એક ચમચી ઉપર ધ્યાન ધર્યું, એ ચમચી વરી ગઈને બે કટકા થઈ ગયા. એ પ્રોગ્રામ ટીવી પર બતાવ્યો તો એમાંથી બસ એમાં બીજા 14 જણે ચમચી તોડી. ટીવી ઉપર એમ પ્રત્યક્ષ જોયા જ નહોતા, ટીવી ઉપર પ્રોગ્રામ બતાવ્યો, બીજા 14 જણ ચમચી તોડી નાખી. કાંઈ નહીં, બસ આમ ખાલી ધ્યાન જ ધરવાનું. ચમચી આખી આમ વરી ગઈ, કટાક દિન બે કટકા થઈ ગયા. આ બનેલી વાત છે. એક બીજી, રશિયામાં એક છોકરી હતી, ઈંડું હતું અને ધ્યાન પેલા ભમરડો ફરે ને ઈંડું ફરવા લાગ્યું, ઉપરની છાલ તૂટી ગઈ, એટલે બધી સ્પીડ પકડીને ખાલી ધ્યાન થઈ આમ ત્રાટક. એટલે આ તો ગપ ગોરા નથી આવતું, આપણને દેખાતું નથી ને એટલું જ લાગે, મન જ દેખાતું નથી. મનને એકાગ્ર, મનને પવિત્ર, મનને શુદ્ધ ને મનને ધળકર વાત જ ક્યાંથી સમજાય. આઈ દેખાય તમને આમ શરીર, મન પણ એવું જ છે. એને મજબૂત કરવાનું, શુદ્ધ કરવાનું, સુંદર કરવાનું. જો આ લોકો કેટલી કક્ષાએ પહોંચ્યા, 15 મિનિટમાં જ ચમચી તોડી નાખી, કેટલી એકાગ્રતા છે. જો મહારાજ એ કહે છે, ગુણાતન સ્વામી એ કહ્યું, પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને, પહેલાં આ કરવું પડે પછી એકાગ્રતા આવે. પહેલાં એકાગ્ર થવા જાઓ ને ના થાય, એટલે સંકલ્પ ગડબડ કર્યા કરે. તમે આમ કરે ને ત્યાં તો દુકાન આવે, આમ કરે ત્યાં કંઈ બીજું આવે, ત્રીજું આવે. પહેલાં એ બધું પડતું મૂકવાનું. મારે અત્યારે બીજું કંઈ કામ જ નથી, કથાની અંદર બીજું મારે કોઈ કામ નથી. સાંઈ કે કરોડ કરોડ કામ કરીએ છીએ, તો બીજું કયું કામ છે? આ જો કામ કરોડ કામ તુલ્ય હોય તો બીજું કયું કામ કરવાનું રહેશે? તો જો આપણે વર્ષોથી કથા સાંભળી છે, અસર થઈ એનું કારણ આ જ. આ સૂર્ય છે ને, સારના રણમાં તપે છે અને કોઈ વસ્તુને બારી નથી, એને સૂકવી નાખીએ છે, બારી નથી. બિલોરી કાચ મૂકો વચ્ચે તો 5 મિનિટમાં ભડકો થઈ જાય, પાંદડું હોય કાગર હોય સળગી જાય. બોલા કરોડો વર્ષથી તપે છે તોય એમ એકાગ્ર થયા વિના છે ને નિશાન ના પડે. તમે એમને બેઠા કથા સાંભળો, વર્ષો સુધી સાંભળો એકાગ્ર, 5 મિનિટની કથા કામ કરી જાય, આખું જીવન બદલી નાખે. એલો દુઃખ ડખો ચાલ્યા જ કરે. એટલે મહારાજ સ્વામી કહ્યું કે સર્વે સંકલ્પ પડ્યા મૂકીને પહેલાં શરૂઆત એમ એકાગ્રચિત થઈને પછી આગળ કહે છે, એમ સમૂહ જે સ્વામી વાતો કરે છે એને હું સાંભળું છું. જો સામે કોઈ પણ હોય વક્તા, એના સામે જોશે એના દોષ જ દેખાશે તમને. કોઈ કથા કરતો હશે, આ ઠીક છે હવે આમ છે આવા છે તેવા છે, લો કથા સાંભળે છે કે શું કરે છે? એ શબ્દો તો મહારાજના છે ને. ત્યાં નાનું બાળક છે, સાંજે 4 વાગે પ્રસાદ આવે ઠાકોરજીનું, એ આપવા નીકળે તો ના પાડો, જાજા તું નાનો તારા હાથનું કોણ લે? અથવા કોઈ બીજો હોય જેનો તમને અભાવ હોય એ જ આવે. તો ત્યાં તે કે બધું ભૂલી જાઓ છો, ભગવાન પ્રસાદ છે આ તો, આ ભગવાન પ્રસાદ છે. કોઈ ગમે આપે, ગમે કથા કરે, આપણે એટલા પૂર્વથી બંધાયેલા છીએ ને, શું કથા સાંભળવાના થાય? અંદર એટલું બધું ઘોરાતું હોય, સમય બગાડ થાય બધું. આવા બધા ભાવ લઈને બેઠા હોઈએ, કથા શું કરે? પહેલાં સાફ કરી નાખવાની, કાંઈ છે જ કોઈ કામ જ નથી. અને આખી આ જિંદગીમાં કોઈ કામ નથી, આ અત્યારની ક્યાં વાત છે? શું કામ છે? શું એનો ફળ છે? આ લોકના કામ ફળ શું? તમે થયું તોય શું, ના થયું તોય શું, બગડ્યું સુધર્યું શું, એમાં ફેર પડી જવાનું? આ ના બગડવું જોઈએ. તો જાય તે પહેલાં સંકલ્પ પડ્યા મૂકીને, એટલે કરવાનું છે. ગોરધનભાઈ, પરોતભાઈ, દાદા ખાઈ બધા કરતા હતા, એમાં માલ નહીં માનું, ચોટી જવાની અંદર. સંડા જઈએ છીએ, જવું જ પડે છે કે નહીં? કંઈ માલ છે આમાં? જવું જ પડે, ના જાઓ તો કેટલી તકલીફ ઊભી થાય. તો જો એવી રીતે આ વ્યવહાર કરવાનું જ છે, છૂટકો જ નથી. શરીર છે, કુટુંબ છે, પછી જવાબદારી છે, ભણવું પડે, નોકરી કરવી પડે, ધંધો કરો, બધું કરવું પડે, ધ્યાન લગાવીને પણ કરવું પડે, એવું જ નથી. પણ એના માટે જન્મ નથી, આટલું સ્પષ્ટ થઈ જવું જોઈએ. સત્સંગીને પ્રમુખ સાહેબના શિષ્યોને આટલું તો સ્પષ્ટ થઈ જવું જોઈએ. પછી કરે ના કહેવાય, પણ આટલું સ્પષ્ટ થઈ ગયું તો બહુ ફેર પડી જાય. ધારો કે ના થાય ને તો લગભગ જાવ તો 40% તો માર્ક આવે જ ને. હા, 15 દાન જ બદલાવી જોઈએ તમારે. કયા દાનથી તમે કરો છો? ઘણા છે ને, અહીં બૂટ ચોરી થાય છે. હા, એ આવે ને તો ખબર ના પડે. તમે તિલક ચોલ્લો કર્યો હોય, ઠાકોરજી આગળ મારામ બરાબર વ્યવસ્થિત. જો આચાર તો સદાચાર જ છે, દાનત બુરી છે, દાનત ખોટી છે. એની લાગે જ જોઈએ છે આમ જોડા ઉપાડવાની. દાનત ખોટી છે, આચાર બરાબર છે, પવિત્ર આચાર છે. ઠાકોરજી આગળ બેઠો છે, તિલક ચલો કહીને આવ્યો છે, પૂજા કરી કે ના કરે ભગવાન જાણે. પેલું ઉપાડા હોય પૂજા ના કરે તો ખાલી સિક્કો મારી ના આવે છેતરવા માટે. જો દાન જ સુધારણ છે આપણે. અને આજનું સાયન્સ પણ કહે છે, ધ ગ્રેટેસ્ટ રિસર્ચ ઓફ ધ સેન્ચુરી ઇઝ દેટ યુ કેન ચેન્જ યોર લાઈફ બાય ચેન્જિંગ ધ એટીટ્યુડ ઓફ યોર માઇન્ડ. આ સદીની મોટા મોટી શોધ, મોટા મોટી શોધ સંશોધન આ લોકો કહે છે. જો તાવ વલણ બદલાય તો જીવન બદલાય. જીવન એમને એમ નહીં બદલાય, અહીં અંદર બદલવું પડે. અને ભગવાને એ કર્યું, સ્વામિનારાયણ ભગવાન મારી ના નાખ્યા, મનોવૃત્તિ બદલી નાખી. જોવન પગી તખો મૂજો સૂરો બધા પાપના પરનો, અહીં જ્યાંથી પાપ થતું હતું ને ત્યાં જ કેસેટ બદલી નાખી. ઓલી પાપની કેસેટ કાઢી નાખી અને ઓલી પૂનવારી મૂકી દીધી. વિચાર જ બદલી ગયા. તો આપણે જીવન તો અહીંયા પણ આવીને આટલું તો સ્પષ્ટ થઈ જવું જોઈએ. આપણે બધાએ ભલે નોકરી ધંધો કરો, ખેતી કરો, બધું કરો, પણ અંદર તો સ્પષ્ટ થઈ જવું જોઈએ. આમ આના માટે જન્મ નથી આપણો. આ બ્રહ્મરૂપ થઈને, એકાંતિક થઈને ભગવાન ધામમાં બેસવાનું, આટલું સ્પષ્ટ. પછી જે કરો એ બધું બહુ ફેર પડી જાય. આટલી સ્પષ્ટતા થઈ અને પછી તમે કરો ને ઓલું થાય, પણ ચોંટાય નહીં, બંધનરૂપ ના થાય. જો આપણે ડોસાભાઈ કરતા હતા, વ્યવહારમાં જતા બંધિયા ગામના, એમના ગામમાંથી કોઈ બે જૈન આપના મિત્ર પણ થાય, ગઢડે આવતા હતા. ડોસાએ પૂછ્યું કે અમે ત્યાં ગઢડે જઈએ ત્યાં ભગવાન કંઈ કહેવું છે? જેસ નાન કહેજો, બીજું કાંઈ નહીં. આપણે તો કહી દે સ્વામી કહેજો જરા, બોલું મારું કામ થઈ જાય, બધું થઈ જાય, બીજું કાંઈ નહીં. જેસ નાન ખબર અંતર પૂછજો. ઓલા લોકો પહેલાં કે આપણે ભગવાન મળી આવીએ ને અમને સમાચાર આપી દઈએ. ગયા કે મહારાજ, તમારા ભક્ત ડોસાભાઈ છે ને, જયસ્નાન કેવડાય છે. ઓહ, માં કે તો બહુ મોટા છે, શું કરે છે, વાત કરો, તબિયત પાણી ક્યાં છે? પણ એ મહારાજે બોલ્યા બહુ મોટા, એ અમને ઘા કરી. મોટા 11 વાગ્યા તો દાંતણી ખોસીને રાખે, બોલા મિસ્ત્રી લોકો નહીં, પેન્સિલ ખોસી નાખે, દાંતણી રાખે 11 વાગ્યા તો બધું લેન્ડ દેન પેલા ગાળા ગોળના આવે ને છૂટે ને બધું. લે દે કરે, પછી 11 વાગે તો નાય, પૂજા ક્યારે કરે, જમવાનું ક્યારે. એટલે ઓલા લોકો, મહારાજ તમે મોટા છો, હવે તો અમે કંઈક મોટા કહેવાઈએ, અમે તો અહીં સુધી ડૂબેલા છીએ વ્યવહારમાં. તો ભગત તો માથા વેચ ચડિયા એટલો ડૂબેલો છે, એ મોટો તો કહીને મોટા કાંઈ. મહારાજ કે મને સાધુ બનાવી દઈએ તો બરાબર હસલ, મારે એ સાધુ થાય. ગમ્મતમાં એમ હા ના પાડે, મજાકમાં ના કરે. મહારાજ કે અમે સાધુ હોય તો અહીં કંઠી પહેરશો, એક શું બે કંઠી પહેરશું, બબ્બે પહેરશું અમે, એ થાય તો ખરો. મારે કે કાલે સાંજે અહીંથી થઈને જજો. મારે કાગળ લખ્યો, ડોસાઈ પત્ર મળે, લખાયો, મારે લખતા જ નથી, પત્ર મળે ને તમે સાધુ થવાઈ જાઓ, સીધું ઓર્ડર જ, વોરંટ. વિચાર કરશું નામ એવું બધું નહીં, સીધું જ. અને આ કાંઈ છૂટ્યા એકદમ, કોઈને ઘરમાં કહેવા ના રહ્યા, બાય બાય ટાટા, કે અમે જઈએ છીએ, મારું તેડું આવ્યું છે, તમારું જેમ છે એમ કૂટી લેજો, ફોડી લેજો, કાંઈ કોઈ ભલા એક શબ્દ નહીં. ત્યાં ગોરના ગાળા જોખા બધું, ત્યાંથી જ ઉપડ્યા સીધા. નાયા હતા કે નહીં ભગવાન જાણે, પણ સીધા ત્યાંથી ઉપડ્યા તો ગઢડે પહોંચીએ. મારે ત્યાં તૈયાર જ રાખેલા, આવતાની સાથે બેસાડી દીધા પહેરાઈને. ખુશ થઈ ગયા, આનંદ, હવે લપ છૂટી. આજ્ઞાથી કરે, પોતાની મેરે કરે તો લપ છૂટે નહીં. ભાઈ ને આજ્ઞા, રાજી રાજી રાજી થઈ ગયા, એકદમ બેસી ગયા. પછી બીએ સોલા લોકો આવ્યા, મારે કે ઓળખો છો, ડોસાભાઈ જેવા લાગે છે, લાગે છે ને એ જ છે. ઘા ખાઈ ગયા. મહારાજ કે ડોસાએ ત્યાં કઈ રીતે કરી શક્યા, એ વાત કરો, આટલું ત્યાં કરી કઈ રીતે શક્યા, માથા પર વેચડી એટલા વ્યવહારમાં ડૂબેલા, એક સેકન્ડમાં સાધુ થઈ જાય, અને કોઈ વિચાર જ નહીં વ્યવહાર સંબંધ. કેટલા નિર્લેપ હતા, કરતા હતા બધું, ખબર હતી મારે કરવાનું તો આ જ છે, આત્માનું કલ્યાણ. આ તો રહ્યા છે એટલે જવાબદારી ભજવવી પડે, બાકી આના માટે જન્મ નથી, સ્પષ્ટ હતું. એટલે મહારાજને કહ્યું કે મહારાજ, કાળની ચિઠ્ઠિયા કોઈ ભલાવણ કરવા રહેતું નથી, તો તમે તો કાળના કાળ છો, તમારી ચિઠ્ઠિયાને હું ભલાવણ કરવા રહું. આ જસલોક હોસ્પિટલમાં તમારે ડૉક્ટર શાહ, પેલા 55 વર્ષની ઉંમર, કાર્ડિયોલોજિસ્ટ, હજુ ટેબલ બેઠા નથી, બે રીટ લગતા તો ઉપડી ગયા, હાર્ટ અટેક ઉપડી જ ગયા ફર્સ્ટ અટેકમાં જ, 55 યર્સ. એને આટલા સરસ, આમ ખૂબ જાણકારી, પોતાનામાં વિષય પ્રવીણ. લો, ક્યાં ભલામણ કરવા રહ્યા, બૈરાશવન ફોન કર્યું, બાય બાય ટાટા. તો કારની છીટે કોઈ ભલાણ કરે છે, એક ભાઈ તો રસ્તામાં સ્કૂટર પડ્યા, હાર્ટ અટેક, ઉપડી ગયા. ડૉક્ટર જ હતા, એ બીએ ગામ જતા હતા, એટલે કોઈ રસ્તા એ ઉપડી ગયા. તો વિચાર કરો, તો આમને જો સ્પષ્ટ હતું અંદર, કાળની ચિઠ્ઠિયા તો કોઈ ભલાવણ કર રહેતું નથી, આ તો ભગવાન તો કાળના કાળ. તેમ આપણે બધું તમે જે કરો એની ના નથી, વેપાર ધંધો બધું કરો. આપણા બધા ભક્તો, એમાં ખાસ મહારાજના માળાના મણકા જેટલા ભક્તો બધા ગ્રસ્ત હતા, ત્યાગી તો બહુ ઓછા જ હતા, બધા કામ ધંધાવાળા હતા, પણ તોય નિર્લેપ હતા. ભગવાન છે બીજી વાત જ નહીં, અને ખાલી ભગવાન છે એવી નહીં, ભગવાન મળ્યાનું એટલો તો કેફ, એટલો તો કેફ, એટલો તો કેફ, બસ બીજું કંઈ બાકી જ નથી. આમ અક્ષરધામમાં જ બેઠા છે, મહારાજ ભગવાન મળ્યા, હવે કંઈ મારે કંઈક બહાર રહેતું જ નથી, પામવાનું, જોવાનું, સાંભળવાનું બધું કંઈ. આ દળતા હતી, ખેતી કરતા, વેપાર ધંધો જે કંઈ હોય બધું કરતા હતા. પૂર્વે તો કબીર, સુરદાસ આ બધા ગ્રહસ્થમાં જ હતા, બધા બધા પોતાના ધંધા. પણ એને એને લેવા દેવા નહોતા. દેહનું તંત્ર અલગ, આત્માનું અલગ. આત્માની સાધના દેહનું કરવા છતાંય આત્મામાં જ લીન રહેતા હતા. આપણે નથી કરતા. આરતી તમે ઊભા હો છો, અષ્ટક અતિથી બધું બોલી જાય છે, તોય મન હોય છે? બોલો, કહો. તો જેમ આરતીમાં રહ્યા થાય બીજા વિચાર આવે, તો બીજે કરતા આરતીના વિચાર ના આવે? થઈ શકે, પોસિબલ છે, શક્ય છે. કરો ના કહો તો મરજીની વાત છે. શું દાન જ બદલાય? દાન જ બદલો ને, ગમે ત્યાં હોય, અમેરિકા, ઇંગ્લેન્ડ, દુનિયા છેડે ચંદ્રલોકમાં જાઓ ને, પણ દાન જ તો આવી હોય, આવા સમજાઈ ગઈ હોય, આવા ભગવાન, આવા સંત મળ્યા છે. મારે કંઈ બાકી જ નથી, કરોડો જન્મનો ફેંસલો, અત્યારે અનંત અનંત જન્મ લીધા, કોઈ આવા ભગવાન સંત મળ્યા જ નથી. પહેલી અમે ધડ અંદર હોય ને, એટલી સ્થિરતા આવે, તો મન પર એટલું સમતોલ રહે, ધીરજ રહે, ગમે આ વાયરા વાવાઝોડા બધા ડગે જ નહીં, ડોલે જ નહીં. લંગર નાખે સ્ટીમરમાં, ચાર લંગર નાખે, તોફાન વાવાઝોડા ને, લંગર નીચે ખૂંચી જાય રેતીમાં, પછી સ્ટીમર ડોલે જ નહીં, ત્યાં ગમેલા વાવાઝોડા ગમે આવે ત્યાં. એમાં આવી સમજણ આવે ને, સમતોલ રહે. અને વસ્તુ સાચી છે, આ કંઈ ગોઠવણી નથી. આ મારાને એ જ દુઃખ થાય છે. ગુણાતન સ્વામી બોલ્યા, નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી, રાજી, રાજી. લો, ભગવાન સ્વરૂપ ઓળખો, એમાં જેટલો રાજી પોસે બીજામાં નથી. રાજી તો બધા વાતમાં થાય છે, આમાં જે રાજી થાય વાત જુદી. તો આવી રીતે કથા જો આપણે એકાગ્ર થઈએ તો આ સમજાય બધું. તો આ લોકમાં સૂર્ય તપે છે, તપે છે કરોડો વર્ષથી, વસ્તુ બારી નથી, સૂકવી નાખી, બિલોરી કાંઈ એક પા કલાકમાં ધડક થઈ જાય. એટલે માં જ કહે છે કે સર્વે છાના રાખ્યા, બધા સ્તુતિ કહીને બેઠા હતા મહારાજ આગળ, આમ એક ચિત તૈયારી જેને કહે ને, જમવાય ને તૈયારી ઓટોમેટિક થઈ જાય. જોજો પંક્તિમાં બેઠા નથી ને વિચાર આવવા લાગે, આમ બધા વિચાર બંધ થઈ જાય. અને કથામાં કથા પૂરી થઈ જાય તોય વિચાર બંધ ના થાય, ફરી આખી કથા ઊંધી પડી જાય. ઓલા વિચાર જે અંદર ઘૂસી ગયા, જ્યારે જ કરે રોક, એ કથા સંભળાય જ નહીં, પછી આગળ ક્યાં વાત છે. બીજા વિચાર ચાલતા કથા સંભળાય જ નહીં તમને. હા, પછી યાદ રાખવાની સમજવાની વાત જ ક્યાં છે આગળ. તો જો મહારાજ એટલી અદ્ભુત વાત મળી છે. આ કથા છે ને પુરુષોત્તમ નારાયણની, મહારાજ કે આ કથા ક્યાંથી, આ વાતો અહીં ક્યાંથી હોય, આપણને આપણા નસીબ ક્યાંથી આ કથા સાંભળવાનું. આજે દુનિયામાં કરોડો પારાયણ થાય, બધું થાય છે, પણ એ ક્યાં ને આ ક્યાં. ઓલો તારે ચોખ્ખું ઘી હોય, એક એક ગ્રામ હોય ને, અડધો ગ્રામ તો એ વાત જુદી, અને દાળના ઘી તો બે કિલો ખાઓ તો મારવાનો ધંધા, ટાંગા ટાંટિયા તોડી જ નાખે તાય. એમ આ લોકોનું ગમે એટલું હોય ને બીજા બધા કામ, આને તુલે ના આવે. હા, બીજા બધા કથા કર્યા સારું છે, હવે ના નથી કહેતા. આ ભગવાનની આ કથા એટલે શું, તમે એમાં દ્રષ્ટિ પહોંચાડો. એ બધે જેટલો માલ મહિમા સમય એટલો ઓટોમેટિક એ મન ખૂંચી જ જશે. જ્યાંથી આ મહિમા ના સમજાય ને, તમે ગમેલો પ્રયત્ન કરો ને, આમ તો પાછી આવે વૃત્તિ, એમ જઈ પાછી કૂદી અંદર પ્રવેશ જ ના કરે, ચા તૂટી જાય બહુ જોર કરે તો. હા, અદ્ભુત કથા છે આ. કંઈ આ લોકો આને કંઈ નાટક કર્યું નથી, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પાઈને નાટક જલસા નથી કર્યા. કેટલી આનાથી કોઈ મોટી વાત જ નથી. આ ટોપમાં ટોપ, આના પછી કાંઈ રહેતું જ નથી એ આ વાત છે. એટલે ભગવાન એટલા માટે આગ્રહ છે આ. અને કોને કહે છે આ? સંતોને, પરમહંસોને, જેને પોતાનું જીવન સમર્પણ કરી નાખ્યું, કેટલા માર ખાધા ને કેટલું બધું સહન કર્યું છે, એને મહારાજ કહે છે. એક ચિત્ત થઈને વાત સાંભળો. લો, એમનું એક ચિત્ત નહીં હોય આટલું બધું કર્યું તો. પછી શ્રીજીમાએ પોતાના બે ભોજ ઊંચા ઉપાડીને શરણ છાના રાખ્યા અને પછી પોતાના મુખાની આગળ સ્તુતિ કરીને બેઠા હોય એ સંત, તે પ્રત્યે શ્રીજીમા એમ બોલતા આવજે, હે સંતો, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો ત્યાં આગળ બેસો. લો, બધા ગમે ત્યાં ગોઠવાઈ જતા હોય ને, મારે કે આજે કંઈ સ્પેશિયલ વાત કરવાની છે, એટલે મોટેરા મોટેરા આવો, સ્પેશિયલ અલગ આવો, આ બાજુ બેસો. પાંચસોમાંથી મોટેરા કેટલા? 50. એમાંય વાતના સમજનારા કેટલા? 50માંથી મોટેરા આવે અને વાત ના સમજે. હા, જુદી વાત છે આ. આવો નાનો હોય ને ખૂણા વાસણ તો એ સમજે, ઓલો બાંધ થાય તો કાંઈ સમજે નહીં. એવું આ ખેલ બહુ જુદો છે આ તો, બધું સમજાવું જ નથી આ બધું. તો મહારાજ કહે કે મોટેરા મોટેરા હો, ચલો આવી જાઓ, વાતમાં સમજતા હો, એટલે 500માંથી 50, 50માંથી 25 વીણ્યા મહારાજે. હવે એમને પણ જો મહારાજ હજુ કસે છે, મોટેરામાં ટ્રેન વાતમાં સમજતા તે આગળ બેસો, ના એક વાત કરું છું તે સર ચિત્ત દઈને સાંભળજો. કોને કહે છે? 500ને કે 25ને? 25ને ઓના તો કોણ પૂછે? જે જે કંઈ વીણી ખાય તો સારું છે. ઓલા જમણવાર જમતા ને પછી ઓલા પતરાર નાખી દઈએ, ઓલા પછી વીણતા ઓલા તો વાઘરી લોકો. એમ મારે 25 ઉપર જ ધ્યાન છે કે ઓલા તો બિચારા જે ઠીક છે સંસ્કાર પડશે, આઈને બેઠા છે એટલે આગળ ધીમે ધીમે ધીમે કરશે, પણ અત્યારે તો આ લોકનું કામ છે મારે આ 25 જણનું. એટલે એમને કહે છે એક ચિત્ત દઈને સાંભળજો, આ તો બિચારા જે બેઠા છે સારું છે, તમે ધ્યાન રાખો, અને આ જે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કંઈ નથી કરી. કોને કહે છે આ? એટલે 25 જણને જ, મોટેરા મોટેરા છે, વાતના સમજનારા છે, વાતના સમજ એમને મહારાજ કહે છે કે આ વાત દંભે કંઈ નથી કરતો. શું સમજાશે મારે આટલું બધું કહેવું પડે? પછી આગળ શું વાત, પોતાના સ્વરૂપની વાત કઈ રીતે થાય? જો આમાં જો શંકા થતી હોય, આ માણસ છે પણ ભગવાન થઈ બેઠા છે, કે આગળ શું વાત કરી? પછી મારે કે આ વાત તમને કરું, દંભે કંઈ નથી કરતો તથા માને કંઈ નથી કરતો તથા પોતાની મોટો વધારો સૌ નથી કરતો, આથી વધારે કેટલો? અને સ્વામિનારાયણ ભગવાન જેને માને છે, જેના વચને 500 જેને સંસાર છોડ્યો, હજી એને આ ખુલાસો કરવો પડે કે આ દંભે કંઈને વાત નથી કરતો? કેટલી કક્ષા, કેટલી એ લોકોને સ્ટેન્ડર્ડ કેટલું, જો આ વાત કરવી પડે. ના, સ્વરૂપનું જ્ઞાન આપણે માની એવું નથી. આ તો પ્રમુખ સાંઈ આપણે સમજી ગયા, વાતમાં માલ નથી. હા સ્વામી, જરાક ચરિત્ર કહે ને બધા વિકેટ ઉડી જાય. સ્વામી જરાક પક્ષપાત કરે, આમ બાયો આમ જ જરા 5 સેકન્ડ વધારે નહીં, ભાઈ વિકેટ ઉડી જાય કે નહીં. અમે હું કેમાં કંઈક ગડબડ લાગે છે, આવું છે, શું ઓળખ્યા છે, ક્યાંથી ઓળખાય. આ બિચારા બધા મહારાજ કે આ નિશ્ચયની વાત છે ને બહુ અટપટી છે. હા, અને છૂટકો જ નથી નિશ્ચયાત કર્યા વગર. તો આઈને કરવાનું શું, બીજા બધા સાધન તો બીજા કરતા જ હતા ને કરી બતાવ્યું છે. હિમાલયમાં શરીર ગાળી નાખ્યું, એટલે 60,000 વર્ષ પાણીમાં તપ કર્યું તો ફોફલાઈ ગયું શરીર બધું, બધા રાફડા ઉપર બાજી ગયા. પણ તો નિશ્ચયની વાત એના કરતાં અઘરી છે. હા, નિશ્ચય છે એ એકાંતિકપણું છે. નિશ્ચય બધું આવી ગયું, મારે મોટા મોટું સાધન જ એ છે નિશ્ચય. એ અધા સાધન ફીફાવાલા એની આગળ, ત્યાં ભગવાન પણ પ્રતીતિ આવી ગઈ ને એ કોઈ મોટી વાત નથી. પણ એ સંપૂર્ણપણે કંઈ કાચું હોય તમારે હતા ને જરાસંઘ ભીમ સાથે યુદ્ધ લડતો હોય તો દુર્યોધન. હવે દુર્યોધનની વાત એવી છે કે એમની મા કોણ ગાંધારી, એને કહું કે તું નગ્ન રૂપમાં આવજે, કે પાટો ખોલવાની હતી એમ પતિવ્રતાને ટેકી દે. એટલે દુર્યોધન આવતો તો એને રસ્તામાં ભગવાન મળ્યા. એટલે આ શું આ રીતે ક્યાં જાય છે માતાને દર્શન આવી રીતે? આ કે મને આજ્ઞા કરવામાં આવી છે કે આવી રીતે તું આવજે. તો કે તું થોડુંક તો વ્યવસ્થા કર, થોડુંક આ તંગડી તો પહેર, બીજું કાંઈ નહીં. આ ફૂલની હોય એટલે કપડું પહેરવું કહેવાય, ના એ પહેરવું કહેવાય. એટલે ઓલો માની ગયો, પહેરી લીધું. અને ત્યાં ગાંધારી પાટા ખોલ્યો તો આખું શરીર વજ્રનું થઈ ગયું, આટલું બાકી રહી ગયું, કાચું રહ્યું. એની માએ કહ્યું કે કેમ આવું, મેં આજ્ઞા કરી કે મને એક માળી મળ્યો તો રસ્તા, એને કે માળી નહીં વનમાળી હતો, કે ત્યાં કાચો રહી ગયો. પછી ભીમ સાથે યુદ્ધ કરવા કૃષ્ણ ભગવાન ઈશારો કર્યો, અહીં લગાય કેળમાં પાડી દીધું પાડે. આપણો નિશ્ચય હોય છે ને પણ કંઈક આટલું કાચું રહી જાય ત્યાંથી પડે. હા, બધું આખું શરીર વજ્રનું હોય, આખું શરીર નિષ્ઠાનું હોય પણ કોઈક અંગે કાચું હોય છે. ત્યાં થયા છે જો આપણે માનથી ગયા ને, માન અલિયો ખાચે લો કાચું આવું કંઈક પતી ગયું, માન નો અંગ કાચું રહ્યું ત્યાં. એટલે એ ત્યાં વિઘ્ન આવ્યું ને નિશ્ચયના ચૂરે ચૂરા ભસ્મ થઈ ગયું. ખાલી નિશ્ચય આમ ઓછું ના પડ્યું, કાચું ના પડ્યું, ઊંધું પડ્યું, ભગવાન જ નથી ભયો છે લો. એટલે આમ આખું ટર્ન મારી દીધું. આ નિશ્ચય જરા અટપટી છે. એટલે આપણે બધા જરા ફાકામાં ના રહેવું. હા, ગમે 40 વર્ષ થયા ને અમે અહીં બેઠા ને ફાકામાં ના રહેવાય, બહુ અટપટી છે. ગમે ત્યારે પાડી નાખે. જ્યાંથી ધર્મજ્ઞાન વૈરાગ ભક્તિયુક્ત એવા એકાંતિક સ્થિતિ ના થઈ હોય ત્યાં નિશ્ચય જોખમમાં જ. હા, કોઈ એવું કંઈક થાય ને તો નિશ્ચય તૂટી જાય. એટલે મારા સંતોને કહે છે, હે સંતો, મોટા મોટા વાતમાં સમજતા આગળ બેસો, આ વાતને કહું ચિત્ત દઈને સાંભળજો. કાલે આપણે કરશું, અત્યારે ચિત્ત રાખજો બરાબર.

આ બધા આવી રમત આપણે ચડીએ તો કામ થઈ જાય. ઘૂંટવાનું ઘૂંટવાનું સમસ્રોત ભાવ, એકતા, દીવ ભાવ, મહિમા સમજવો, એ બધું ઘૂંટ્યા જ કરવું. પહેલાં અવરાઈ કરીએ છીએ, અભાવગુણની વાતો કરીએ છીએ અને બધું વાતાવરણ દોડીએ છીએ, એના કરતાં આ બધું આપણું સંપેલું પરિવાર એક થઈને કેટલું બધું કામ થાય. જો મહારાજે વાત કરી, શ્રીજી મહારાજે વાત કરી કે એકબીજાને ચરણરજ ને ઉપાડવી, એકબીજા અરસપરસ મહિમા સમજવું, અરસપરસની વાત. એક બાજુ હોય ને બીજી બાજુ ના હોય તો 50% નહીં, 0. બે ઊભા હોય, એક જણ નમે બીજો નમે નહીં, તો 50% નહીં, 0. એટલે બે જણે નમવું જોઈએ એવી રીતે મહારાજે વાત કરી. અને ગુણગ્રહણની વાત તો શ્રીજી મહારાજ એકદમ જબરજસ્ત વાત કરી. મહારાજે કહ્યું, ભલે અમારી સેવા ના કરતો હોય, એ શ્રીજી મહારાજ અથવા પ્રમુખ સાંઈ મહારાજ, યોગી અપા, એમની સેવા પર્સનલ ના કરતો હોય, ભલે અમારી સેવા ના કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો એ તેને અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. તમારે એક ઇંચ કે એક દોરો ખસવાનો નહીં. તમે જ્યાં બેઠા હો ત્યાં હરિભક્તના ગુણ કહો, અતિશય સેવા થઈ ગઈ. બીજી સેવામાં તો કરવાનું છે, તમે કરો છો, બધી વાત સાચી છે, પણ આ સેવા શ્રીજી મહારાજે પોતે જ વાત કરી છે અને અદ્ભુત વાત કરી છે. હરિભક્તના ગુણ ગાય તો તેને અમારી અતિશય સેવા, સેવા નહીં અતિશય સેવા કરી એમ માનીએ છીએ. જો આ કેટલું બધું. અને બીજી બાજુ ભલે અમારી, ભલે ભગવાન સંતની અપાર કૃપા થઈ હોય, ભગવાન સંતની અપાર કૃપા થઈ હોય, આપણે કૃપા થઈ એવું કહી શકીએ? તો અપાર કૃપા તો ક્યાંથી વાત. અને પણ મહારાજે કહ્યું કે ભલે ભગવાન સંતની અપાર કૃપા થઈ હોય, પણ જો હરિભક્તના અવગુણ કહેતો હોય તો તે ધામમાં ના જાય. પતી ગયું, ખેલ ખતમ, પૈસા હજમ. શું પૈસા?

બધું કરે એ ના કરવાનું હોય તો મહારાજે કહ્યું જો લાલા પાડાની જ વાત છે, એને અતિશય રાજી કર્યા હતા શ્રીજી મહારાજને. એટલે મહારાજે એનું કાંડું પકડીને કહ્યું કે લાલા તને અંત સમય હું સાક્ષાત તેડવા આવીશ અને હાથ પકડીને અક્ષરધામમાં લઈ જઈશ. પણ ભૂત થયો એટલે એવું શું કર્યું હશે? આટલો બધો કોલ આપ્યો એટલે કેટલી સેવા કરી હશે, કેટલો રાજીપો લીધો હશે. પણ તાએ ફરી ગયું અને ભૂત થયો. કેવું કહે? એટલે મારે કે ભલે ભગવાનને સંધિ અપાર કૃપા થઈ હોય પણ હરિભક્તના અવગુણ કહેતો હોય તો એથી ધામમાં ના જાય. એટલે આ સૂક્ષ્મ વાતો છે. અને આ સૂત્રો છે, શ્રીજી મહારાજે આપેલા સૂત્રો છે, પ્રમુખ સાહેબ મહારાજે આપેલા સૂત્રો છે, યોગીઓ આપેલા સૂત્રો છે, ગુરુ પરંપરા બધા બધા આ વાત કરે છે. એટલે આપણે સંપ હોય ત્યાં આ બધું નીકળી જાય. એક જ સંપમાં યોગીઓ આપા કહેતા કે એક બીજાની સેવા કરી લેવી, હળી મળીને એકબીજાની સેવા કરી લેવી. સેવા કરીએ પણ અમુક માટે એલર્જી હોય અને આમ કરે જો ભલે એની સેવા નથી કરવી. બધાની સેવા ધર્મ એવું છે, બધાની સેવા કરવી પડે ગમે એવું હોય. અને એ જો ના કરે મારે જે કહું આ બધા કલમે લાગુ પડે. એટલે આપણે નિર્માની થઈ શ્રીજી મહારાજે નિર્માનીપણાને ગુણ કહે કે જ્યાં સુધી દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી સૌએ નિર્માની થવું. દેહમાં પ્રાણ રહે એટલે છેલ્લો શ્વાસ લાસ્ટ બ્રેથ એ ત્યાં સુધી નિર્માની રહેવું. આવી વાત કરી શ્રીજી માના વાક્યો છે, શ્રીજી માના શબ્દો છે, એમના ઉપર કોઈ સત્તા નથી ફાઇનલ. અને એ આપણને કહે છે તો એમનો રાજીપો લેવાનો હોય કે એમને કોચવાના હોય. તો જે મહારાજે અમારા ગુરુ પરંપરા બધાનો એક જ મત પડે છે. એટલે આપણે આ સેવા કરી લઈ, મહિમા સમજવો એકબીજાનો. આ સત્સંગ છે ને એમાં કોઈ નેગેટિવિટી નથી, એક પાટો કોઈ નેગેટિવિટી નથી, બધું દિવ્ય અને મહિમા. અને સાચું છે આ મહિમા ગપ ગોરા નથી. મહારાજે કહ્યું કે આ સંતોહરી ભક્તો કોઈ મનુષ્ય નથી. અમે આ જીભ ઝાલીને વાત કરીએ છીએ, જોઈએ છે એવું તો કહી શકતા નથી. અને જોઈએ એવું તો કહી શકતા નથી પણ વિમુખને તો તલ માત્ર છે, મેરું જેવું લાગે. એટલે આપણે મહારાજે કહ્યું સંતોહરી ભક્તો કોઈ મનુષ્ય નથી. અને આપણે આટલું મહારાજે વાત કરતા કોઈ મનુષ્ય નથી આપણે થાય, કોઈ મનુષ્ય નથી. આ બધા મનુષ્ય જેવા તો દેખાય છે. મહારાજ ભલે મનુષ્ય જેવા દેખાય છે પણ કોઈ મનુષ્ય નથી. આ તો કેટલા પુણ્ય બધા સાધન કર્યા, બધા સાધનો અંતે આ સત્સંગનો સત્સંગની પ્રાપ્તિ થાય. એટલે આવા જેટલા ને સત્સંગ મળ્યો છે એના પુણ્યનો પાર નથી, પારાવાર પુણ્ય છે. પણ હવે આ બધું થવા જો હીરાનો વેપાર છે, હીરાના વેપારમાં બરાબર માણસ ઘણો કમાય અને જાય તો એક સામટા જાય. મારી પાસે બોચાસણ એક હરિભક્તા સુરતના 63 કરોડ રૂપિયા અમે કમાયા હતા આ હીરાના વેપારમાં. શૂન્યમાંથી સર્જન 63 કરોડ રૂપિયા. પણ એક

0: ટોરામાં 65 કરોડ જતા રહ્યા. હવે 2 કરોડ રૂપિયાનો વ્યાજ ભરે છે ઉપરથી માથે દંડ. આવું છે તો જો આપણે આટલી બધી કમાણી કરી, સેવા કરો, ભક્તિ કરો, પુણદાન કરો, વ્રત ઉપવાસ કરો, બધું કરો, પણ જો આ સટ્ટો રમે એટલે આ સટ્ટો એટલે અભાવ ગુણ, અમહિમાની વાતો આ બધું કરીએ તો જાયને ઉપરથી વ્યાજ ભરવું પડે. આવું થાય એટલે આ મહારાજ સીધે સીધી લાઈન છે એમાં કોઈ જો સવરવું પડે ને તો કામ થઈ જાય. પણ હવે જો અભાવ ગુણ તો આપણને આવે છે, અભાવ ગુણ આવ્યા જ કરે છે, પણ એને દોષ જાણે, દોષ ગણે. ઘણા તો હવે અભાવ ગુણ ચોરને ચોર ના કહીએ તો કોને કહીએ એવી આર્ગ્યુમેન્ટ કરીને અભાવ લીધા રાખે અને બધું મન ધારું કરે, ભગવાનનું ધારું કરે નહીં. ભગવાનને ના પાડી એટલે પછી જો તમે કરોડ ડોલર મળવાના હોય તો તમે ગમે શરત મૂકે તો કરો કે નહીં? કરોડ ડોલર મળવાના હોય તો એક જે વ્યક્તિ કરોડ ડોલર આપવાના હોય એ ગમે રીતે વર્તા હોય તો વર્તો કે નહીં? તો શ્રીજી મહારાજ કહે છે કે અભાવ ગુણ ના લેવા, બધું વર્તું જ પડે. એમનું રાજીપો એટલે ટ્રિલિયન ડોલર ભગવાનનો રાજીપો, તો એના માટે બધું કરવું પડે. એટલે આપણે દયા થઈને આ બધું આજ્ઞા પાડીએ, જે મહારાજે કહ્યું એ આજ્ઞામાં રહીએ અને એ સત્સંગ આવો સત્સંગ કરીએ, એ જ પ્રાર્થના.
1: જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, આ બધા અલૌકિક છે, એમાં જ્યારે લૌકિક ભાવ દેખાય એટલે આ ફલાણા ગામનો ફલાણો આ એ લૌકિક ભાવ દેખાય, તો મહારાજ જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ, તરત ઇન્સ્ટન્ટ. શું કરવાથી? આ બધા અલૌકિક છે અને જ્યારે એમાં લૌકિક ભાવ દેખાય, અફલાણા ગામનો, અફલાણી નાતનો જાતનો લૌકિક ભાવ દેખાય, તો મહારાજ કે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ, ઇન્સ્ટન્ટલી, વાર ન લાગે. અમે આ વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી. ઘણી વાર કહી છે, આ કુસ્તી ચાલે છે મહારાજને આપણી વચ્ચે. મહારાજ કહે કે આ અલૌકિક છે, અલૌકિક છે. આપણે ઉપરથી કહીએ લોક અલૌકિક, પણ અંદર તો લૌકિક. લલ્લુ છે, મફતીઓ છે, આવું છે મનમાં ભાવ જુદો હોય. પણ શ્રીજી મહારાજ બહુ સિરિયસલી લે છે કે આ બધો આ કચરો શું કામ નાખો છો તમે? આ બધા દિવ્ય છે, આ કોઈ મનુષ્ય નથી, આ બધા એમાં કચરો શું કામ નાખો છો? જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. ભગવાનને રાજી કરવાના કે ઉદાસ કરવાના? તો એક આ જરાક વાતથી ઉદાસ થઈ જાય છે. તો ગમે એટલું બધું રાજી કર્યા હોય પણ આવું કરે એકદમ માર્ક્સ કપાઈ જાય, ધરકમ. નેવું મળવાના હોય 25 આઈને ઉભા રહે આવું થાય. એટલે આ શ્રીજી મહારાજ કા સત્સંગ દિવ્ય છે, એમાં મનુષ્ય ભાવ લાવવો જ નહીં. આપણે જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી બધું આ કચરો ઉઠો ના કરીએ, બધામાં દીવ ભાવ રહે. અને મહારાજને એ ગમે છે બધામાં દીવ ભાવ રહે, મારે કે એ જ બ્રહ્મ વિદ્યા, બધામાં દીવ ભાવ રહે એ જ બ્રહ્મ વિદ્યા. આપણે બધા થોથા ઉથામી એ બધું કરીએ એ બ્રહ્મ વિદ્યા નહીં. હા, બધામાં દીવ ભાવ રહે એટલે આપણે ભલે દીવ ભાવ ના હોય પણ મથે ને દીવ ભાવ રાખવા પ્રયત્ન કરે તો ભગવાન રાજી થાય. મનમાં ધારીએ જ નહીં લલ્લુ ભરમાં ભતિયા, આવું જ મનમાં હોય. અને જેની સાથે ના બને ને એ તો ખાસ લલ્લુ જ.

વરી સંતો હરિજનોનું મહાત્મા જેવું જાણવું જોઈએ તો યથાર્થ જાણતો ના હોય. મહારાજ પોતાની વાત નથી કરતા, સંતો હરિભક્તો. વરી સંતો હરિજનોનું મહાત્મા જેવું જાણવું જોઈએ તો યથાર્થ જાણતો ના હોય, અને ભગવાનનો નિશ્ચય પૂરો હોય તો પણ સત્સંગમાં નભી શકતો નથી. ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય, ભગવાનનો સંપૂર્ણ નિશ્ચય હોય, પણ સત્સંગમાં નભી ના શકે, કારણ સંતો હરિભક્તોનો મહાત્મ જાણતો નથી યથાર્થ. આપણે જાણીએ છીએ પણ સંતો હરિભક્તોનું મહાત્મ જેવું જાણવું જોઈએ તો યથાર્થ જાણતો ના હોય, અને ભગવાનનો નિશ્ચય પૂરો હોય તો પણ સત્સંગમાં નભી શકતો નથી. તે સત્સંગથી અતિશય દૂર થઈ જાય છે. આ અંદર અંદર બધું આ જો આમ નિશાન આમ થઈ જાય, ઘણી ગડબડ થઈ જાય બધી જરાક. ભગવાનનો સંતોનો હરિભક્તોનો મહિમા સમજવા તલ જેટલી કસર રહી તેટલો એટલો પ્રમાદ પણ તેને નિશ્ચય હોવા છતાં ફેંકી દે છે. મહારાજનું મત આ છે, ગુણાતીત ગુરુનો મત આ છે, પણ તમે દીવ ભાવ રાખો, અરસપરસ પગે લાવો, ચરણ સ્પર્શ કરો, એ મનમાં આ જ બધું ચાલતું હોવું જોઈએ. નેગેટિવ વાત જ નહીં, આ ફલાણો આવો, ફલાણો ઢીકણો આવે, એ સત્સંગમાં તમને સ્થિર ના રહેવા દે. સત્સંગમાં બધું ઘણી ગડબડ કરે. શ્રીહરિએ વડતાલમાં સંતોનો વિવેક, સંતોને વિવેક શીખવતા કહું, સંતોને હરિભક્તોને વાંધો નહીં, સંતોને આવ્યો તો બીજા બધાને આવી ગયું. શ્રીહરિએ વડતાલમાં સંતોને વિવેક શીખવતા કહ્યું, ભગવાન ગર્વગંજન છે, જેની મતી સંત હરિજનોમાં જે હોય તે ભગવાન તેની પણ કરી દે છે. એટલે આપણે બીજાને મફતિયા માનીએ, લલ્લુ માનીએ, તો ભગવાન તમારી બુદ્ધિ પણ એ જ કરી દે. જોવા લેવા દેવા વગર બધું કચરો થઈ જાય તો બુદ્ધિ. એટલે સામે હરિભક્તોને જેવા જોઈએ, જેવા જુઓ તમે, એવું તમારું મન થઈ જાય. ભગવાન કરી દે છે, ના થતી તક કરી દે. જેની મતી સંત હરિજનમાં જેવી હોય તે ભગવાન તેની પણ કરી દે છે. આપણે બીજાને જેવા સમજીએ એવું તમારું તમારી બુદ્ધિ થઈ જાય. કેવી સજા છે, ભયંકર સજા. એટલે આપણે બધાને દિવ્ય જોવા, ગુણવાન જોવા, ગુણથી ભરપૂર છે એ જોવા, બીજી બધી વાત નહીં. ભગવાન ગર્વગંજન છે, જેની મતી સંત હરિજનમાં જેવી હોય તે ભગવાન તેની પણ કરી દે છે. જો તે સંતો ભક્તોમાં નિર્દોષ બુદ્ધિ રાખે, જો સંતો હરિભક્તોમાં નિર્દોષ બુદ્ધિ રાખે, પોતાની વાત મહારાજ નથી કરતા, સંતો હરિજનો નિર્દોષ બુદ્ધિ રાખે તો ભગવાન તેને નિર્દોષ કરી મૂકે છે. આટલું જ. બીજો બધો સાધનો કર્યા કરે કાંઈ ન કરે, બ્રહ્માંડમાં જેટલા સાધન છે બધા કરે તો કાંઈ ના વરે. અને તમે હરિભક્તોને નિર્દોષ જાણો, નિર્દોષ
या कोई साधन काम में ना आए, दोष ग्रहण करतो होय तो तेनवा बद्धा दोष आईने वसे छे। बीजा में दोष ग्रहण करतो होय होय ना होय वो नहीं, पण तमे ने दोष मानी ने ग्रहण करो। कोई होय बेटा जो योगी आपा अटला दराता, अने मैं जाते जोयलू बोला एक युवक छे बीजा ना खिस्सा में थी नाखी ने 7 रुपया काढ़ा, नजरे जोई पछी पकड़े गयो जाहिर थी गयो। पछी बधा फरी वर्या अने एने मारवानुं बधा करता था। पछी बधा हरिभक्तो के योगी पासे लई जाओ, योगी पासे लई जाओ। तो हक्का खाचर के त्यां तो छूटी जशे, मोटा साईं पासे लई जाओ। पण ना ना बधा के बापा पासे लई जाओ। बापा पासे लाया, बापा के एनी आँखो जो चोर नहीं थी, चोर नहीं आ तमे अमथा टीपी नाखशो। पछी ओलो पोते बोल्यो के साहेब मैं चोरी करी छे। केम हवे ना करता, छोड़ी दो। छूटी गयो साहेब, के मुक्त छे आ छे। साहेब भावना जो आपने जे करी, चोर हतो એને કબૂલ કર, પણ તોય સ્વામીએ છોડી દીધા, ચોર નથી, મા મુક્ત એ બધી વાત કરી। અને પછી વર્ષો પછી હું અટલાદરામાં જ વાત કરતો હતો અને આ જ વાત કાઢી હતી। ઓલા હરિભક્ત ઊભા થયા કે સાહેબ મારો જ પ્રસંગ છે। આવું મેં કરેલું બધું, પછી તો એકાંતિક થઈ ગયા પણ બીજી વાત જુદી। પણ જે યોગી આપાએ કેવા બચાવી લીધા, અને યોગી આપાએ સંમતિ આપી હોત તો એક એક ટપલી બધા શું થશા થાય। તો જે યોગી મહારાજ આપ કહે છે આપણને, પણ આપણે ઉતાવળિયા થઈ જઈએ છીએ, ધૂળી નાખો। પછી હકાભાઈ કેવું છે, આ યોગ્યાવન મતે તો કોક જ ચાલે, બાકી બધું ચાલતું જ એમ ચાલે। જો તે સંતો ભક્તો નિર્દોષ બુદ્ધિ રાખે તો ભગવાન તેને નિર્દોષ કરી મૂકે। એટલે આપણે પોતાની દાઢી ઓલી લઈ બીજાને જે કરવું હોય કરે। હવે શ્રીજી મહારાજ જાતે કહે છે, પોતે જ કહે છે, સ્વયં કહે છે, તો એની આજ્ઞા ના પાડવી, અને બીજા બધા જે જેના જેનું આવું મત હોય એમાં ભરી જવું આપણે અહીંયા ગોથા ખાઈ જઈએ છીએ। આપણે બીજા બધાના મતે ચાલીએ, મહારાજનું મત છે એ ઉડાડ્યો, ઉડાડી દઈએ, સાંભળતા જ નથી, મનમાં ધારતા જ નથી, તે આવું ચાલ્યા કરે। શ્રીહરિ વડતાલમાં સંતોને વિવેક શીખવતા કહ્યું, ભગવાન ગર્વગંજન છે, જેની મતિ સંત હરિજનમાં જેવી હોય તે ભગવાન તેની પણ કરી દે છે। એ ગર્વગંજન એટલે આ રીતે ભગવાન દોષ ગ્રહણ કંઈ ગમતું જ નથી। જો તે સંતો ભક્તો નિર્દોષ બુદ્ધિ રાખે તો ભગવાન તે નિર્દોષ કરી મૂકે છે। આ ઘૂંટવાનું છે, આ
हालाइन घुटान से जो ते संतो भक्त निर्दोष बुद्धि राखे तो भगवान तेने निर्दोष करी मुके छे। दोष ग्रहण करतो होय तो तेनामां बधा दोष आईने वसे, आजूबाजू फरता होय दोष ए आई जाय। बोचासन में वाला एक संत बधाने बाळकों ने चॉकलेट आपता था तो दूर फरता था ने ये दौड़ी आया, एटले आवी रीते दोषो दूर फरता ए दौड़ी आया। दोष ग्रहण करते तेनामां बधा दोष आईने वसे। हवे आ साचुं छे तो शू करी देशे आपणे? ભક્તમાં દોષ ના હોય ને દોષ જુએ તો જોનારને અંતરમાં સુખ રહેતું નથી। વગર અગ્નિએ તન બળે છે, મહારાજના શબ્દો છે। અંતરની વ્યથા કહેવાય નહીં ને સહેવાય નહીં એવી થાય છે, પણ એ દંભી ક્યાં સુધી છુપાવી રાખે? અંતરે અમે બધું જ જાણે છે। એટલે સત્સંગમાં બધું સવરું લેવું, સવરું ગ્રહણ કરવું, એ મહારાજ સ્વામી અને બધા ગુરુઓનો ગુણાતીત ગુરુનું બધાનું એ જ મત છે। આવી રીતે આપણે વર્તવું સહજાનંદ સ્વામી મહારાજ।

0: કોઈ અગણિત ભાઈ ભાઈના અંતરનું કહી દે તેને કઈ તે ભગવાન થઈ શકતો નથી. મનુષ્ય ઋષિ પંચભૂત સ્થાવર જંગમ સૃષ્ટિથી પર સૂર્ય ચંદ્ર તારા અગણિત છે, તેનાથી પર દેવતા અને બ્રહ્મા છે, બ્રહ્માથી પર વૈરાટ છે, એવા અનંત કોટી વૈરાટના કારણ અનંત પ્રધાન પુરુષ છે, તેના પણ કારણ પ્રકૃતિ પુરુષ છે, પ્રકૃતિ પુરુષની કારણ અક્ષર છે. જો આપણે ઠેઠ કેટલી ઊંચાઈ આવી ગયા, બધાના કારણ અકારણ અક્ષર બ્રહ્મ છે, એવા મળ્યા, એની સાથે પ્રીત થઈ, જોડાણ થયું અને રસુભસ થયા, તે કેટલી હોય. આપણે જો અમે મુંબઈથી નીકળ્યા સુરતથી અરે અમદાવાદથી અહીં આવવા માટે નીકળ્યા તો બધા કેટલાય નીચે તો બધી કેટલી બધી મોટા મોટા શહેરો મોટા મોટા બધા ઉપરથી આવી ગયા. તો જે અમારે આપણે એવું થયું, આપણે અક્ષરની ઓળખાણ થઈ, અક્ષરની વાત જેને ફાવી ગઈ, એ બધા બાયપાસ કરીને જે આપણે પ્લેનમાં જઈએ તો પ્લેનમાં તમારે મુંબઈમાં શું ચાલે છે, બીજા દેશમાં શું ચાલે, કંઈક જવાની જરૂર નહીં, તો એકદમ ઉપરથી ચાલ્યા અને સીધા અક્ષર પાસે આવી ગયા. તેનાથી પર દેવતાને તેના પણ કારણ પ્રકૃતિ પુરુષનું કારણ અક્ષર છે, અક્ષરથી પર પુરુષોત્તમ છે, પુરુષોત્તમની પર કોઈ નથી. હવે ઠેઠ ભગવાનને ચરણેમાં વાસ થઈ ગયો, હવે મારા શ્રીજીમાંથી પર કોઈ નથી, પુરુષોત્તમ પર કોઈ નથી. સર્વ અક્ષરથી પર પુરુષોત્તમ છે, પુરુષોત્તમથી પર કોઈ નથી, અજ્ઞાની જે ચાહે તેમ કે. અને બીજા તો હવે હાથી જતો હોય તો કીડી મકોડી કંઈ એના નજરમાં આવે નહીં, એમ જે એ આવી રીતે દ્રષ્ટિ પામે તો એને આ લોકોનું કોઈ કાંઈ નજર માન અપમાન કંઈ નડતું નથી. અજ્ઞાની જન ચાહે તેમ કે, પુરુષોત્તમથી નીચે ને સૌ કોઈ પુરુષોત્તમના દાસ છે ને તેનું ભજન કરે છે. પુરુષોત્તમનો દાસ પણ ઈચ્છે તેની મોટપ સૌથી ઊંચી છે. પુરુષોત્તમનો દાસ પણ ઈચ્છે તે હવે ઘરમાં તો બાયડી છોકરાના ગુલામ છીએ, પણ પુરુષોત્તમ ભગવાન એનું દાસ પણ ઈચ્છું એનાથી કોઈ મોટી વાત નથી. પુરુષોત્તમ દાસ પણ ઈચ્છે તેની મોટપ સૌથી ઊંચી, તેને સામર્થ્ય મળે છે, પણ એને તો ભગવાનના દાસપણામાં મજા પડે, એ બીજું કંઈ ઈચ્છે જ નહીં. આડાવરી જાય નહીં, ફાંફા મારે નહીં, સીધા ભગવાનથી પર કોઈ નથી, એટલે એમાં જોડાણ થયું છે. પુરુષોત્તમ દાસ પણ ઈચ્છે તેની મોટપ સૌથી ઊંચી છે, ત્યારે સામર્થ્ય મળે છે તો પણ તે પુરુષોત્તમના દાસ થઈને વર્તે. એની સામર્થ્ય ઘણી બધી હોય પણ એમને તો પુરુષોત્તમના દાસ થવામાં જ મજા પડે, એમાં જ એમ પુરુષોત્તમ છોડે નહીં, એમને વર્ગી રહે અને બીજા બધા ફીફા કરે અને તેનું ભજન કરે છે. સત્સંગીની આવી અતિ નિર્બાધ સમજણ જેને આવે છે, સત્સંગીની આવી અતિ નિર્બાધ સમજણ જેને આવે છે તે અત્યંત સામર્થ્ય પામે છે તો પણ તે હરિના દાસ થઈને વર્તે. મૂળ મુદ્દો આ છે કે ભગવાનના દાસ થઈને અને આપણે તો ભગવાનના દાસના દાસના દાસના દાસ થઈને વર્તીએ છીએ. તો બધું ભગવાનથી છૂટા આપણે પડીએ નહીં, જે આ સમજવું પડે. આ જેવી તેવી વાત નથી, આ સમજીએ. જેમ જેમ આ વાત સમજાય એમ એમ એનો આનંદ વધતો જાય. આપણે આ લોકમાં બધું એવું કે મારે આના ગુલામ થવું, મારે આને નોકર થવું, એ બધું એ બધી લૌકિક સમજણ છે. સામે ભગવાનના દાસ થવું, ભગવાનના દાસના દાસના દાસ થવું, એમાં એને આનંદ આવે. એ વાત સમજાય ત્યારે મજા આવે. અત્યારે તો સમજાતી નથી આ વાત, પણ આપણે કહીએ છીએ, બોલીએ છીએ બધું, પણ જરાક એક એંગલમાં જરાક ફરાર પડે તો આપણે કંઈ ના કંઈ જતા રહીએ. અને જે સમજીને કરે છે એ તો ભગવાન છોડે જ નહીં, એ ભગવાનના દાસ થવામાં જ માલ મજા પડે. અને આપણે સત્સંગની આ જ સત્સંગમાં આ જ કરણ અંતિમ ધ્યેય. શ્રીજી મહારાજ અતિ નિર્વાસિત થઈને ભગવાનમાં જોડાવું અને પછી કંઈ પ્રશ્ન રહે નહીં. તે સત્સંગની આવી અતિ નિર્બાધ સમજણ જેને આવે છે, અતિ નિર્બાધ, એ કોઈ રીતે એને બંધન કોઈ ક્યાંય ના થાય, એટલે અતિ નિર્બાધ સમજણ જેને આવે છે તે અત્યંત સામર્થ્ય પામે છે, તો પણ તે હરિના દાસ થઈને વર્તે છે. એટલે આપણું આ સત્સંગનું ધ્યેય આ છે, અતિ નિર્વાસનિક થઈને બીજે બધેથી વૃત્તિ તોડી કરીને એમાં શું માલ છે. ભગવાન અબજ રૂપિયા આગળ પાઈ પૈસાની શું ગણતી. એટલે શ્રીજી મહારાજ આપણને ખરેખર મળ્યા છે તો તે અત્યંત સામર્થ્ય પામે, તો પણ તે હરિના દાસ થઈને વર્તે છે. એટલે દાસ પણ સહેલું નથી, અને સમજાય તો કામથી એવું છે, પણ સમજાય આપણે પ્રયત્ન કરીએ છીએ, એટલે ભાગવું પ્રયત્ન કરીએ. ઘડીકમાં અતિ કેફ ચડી જાય તો આપણે આ રીતે વર્તી, પણ ઘડીકમાં પછી દેહભાવ આવે તો બધું મૂકી દઈએ અને દેહમાં રાચીએ ને કજ્જોને કંકાશ ઉપર ચડી જઈએ. પણ આવી અતિ સામર્થ્ય અત્યંત સામર્થ્ય પાંચ, તો પણ તે હરિના દાસ થઈને વર્તે. એટલે આપણે દાસ થઈને એ સમજવું, સમજ એમાં ટાઈમ કાઢો, કેટલો માલ છે એમાં, એટલે કાઢી ના નાખવું. દાસ થઈને આપણે દાસ થયા છીએ એવી રીતે કાઢી નાખવાની નથી, એને સમજવાની વાત છે. અને સમજાય તો માલમ માલ થઈ જઈએ. સહજાનંદ સ્વામી મહારાજની. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, મોટા હોય તેને બીજાને હિંમત દેવાને અર્થે એમ વાત કરવી છે. એક દિવસ મને પણ જીવા ઇન્દ્રિયો છેતર્યા, ને એક દિવસ નેત્ર છેતર્યા, તે રૂપને જોવાઈ ગયું, તેમજ સર્વે ઇન્દ્રિયોનું કહેવું. મોટા હોય એને કડક ના થયું, જેવું છે એવું ન કહેવું, પણ બીજાને હિંમત આપવા માટે એ થોડા ડાઉન થાય અને કે મને જીવા ઇન્દ્રિયો છેતર્યા, રૂપ જોવાઈ ગયું અને તેમજ સર્વે ઇન્દ્રિયોનું કેવું, એટલે મોટા બીજાને હિંમત આપવા માટે આ બધું કેવું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, પોતા થકી થોડું થાય તો થોડું કરવું અને હાથ જોડવા. પોતા થકી થોડું થાય તો થોડું કરવું ને હાથ જોડવા, પણ કપટ ન કરવું. કપટ મહારાજને જરાય ગમતું નથી. કપટી હોય એને મહારાજ ચોકડી મૂકે છે, મોટી ચોકડી મૂકે છે. મહારાજને કપટી હોય એની સાથે જરાય બનતું નથી. એટલે પોતા થકી થોડું થાય થોડું કરવું ને હાથ જોડવા, પણ કપટ ન કરવું ને આડું અવળું તરી જવું નહીં. હવે ભજન ભક્તિ જ્ઞાન વૈરાગ એમાં છપટમાં આવું, આડું અવળું તરી જવું નહીં. એ ત્યાં આપણે સંતા કુકડી રમવી નહીં, સીધા મેદાનમાં આવી જવું અને કથા વાર્તા એમાં માલ છે એ કરવું. અને મોટા આગળ જો જીવ સરળપણે વર્તે તો સહેજ જ મોટા તેની ખબર રાખે. અને મોટા આગળ જો જીવ સરળપણે વર્તે, દાસના દાસ થઈને અને કડકાઈ રાખે નહીં, મોટાઈ રાખે નહીં અને સરળપણે વર્તે, મોટા આગળ જો સરળપણે વર્તે તો તેની ખબર રાખે, તેમાં કાંઈ કહેવું પડે નહીં. ને જગતમાં પણ એમ રીતિ છે, જે જેનો થઈ રહે તેની ફિકર તેને રાખવી પડે છે, તેમ મોટા ખબર રાખે. એટલે સરળપણે વર્તું, કપટ ના રાખવું અને મોટા આગળ બીજા આગળ જેમ હોય તેમ ચાલતું હોય, પણ મોટા આગળ કપટ ના રાખવું અને જેમ છે એમ રહેવું. અને મોટા આગળ જો સરળપણે વર્તે તો સહેજ જ મોટા તેની ખબર રાખે, એમાં કાંઈ કહેવું પડે નહીં. જગતનું પણ રીત છે, જે જેનો થઈ રહે તેની ફિકર તેને રાખવી પડે છે. સહેજ જ જેનું થઈ રહે એની ફિકર સહેજ જ મોટા રાખે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, અડધો અર્થ કથા વાર્તા જોગ રાખશે તેનું સારું રહેશે. અડધો અર્ધ એટલે 24 કલાકમાં 12 કલાક કથા વાર્તાનો જોગ રાખશે તેનું સારું રહેશે. પછી મોક્ષની વાત તો જુદી, પણ આ સારું રહેશે, સરભર થઈ રહેશે. અડધો કેવી રીતે કરવું, ક્રિયા કરવી પડે, નાવું ધોવું પડે, બધું કરવું પડે, તો અડધો અર્ધ કથા વાર્તાનો જોગ કેવી રીતે રાખવું. એટલે સ્વામી કહ્યું કે એમાંય પણ સ્મૃતિ સહિત બધું કરવું, અને સ્મૃતિ જે ફરતું ફરતું કરવું, સ્મૃતિ કરવી અને ભજન વચ્ચે વચ્ચે ટાઈમ મળે એમાં ભજન કરી લેવું, એ રીતે ફરતું ફરતું બધું કરવું. અડધો અર્ધ કથા વાર્તા જોગ રાખશે તેનું સારું રહેશે. અને આ તો મોટા કારખાના થયા, તે કાંઈ ખૂટે તેમ તો છે જ નહીં. હા, તો કેટલું કારખાનું વધી ગયું છે, પાર આવે નહીં. તો એ બધું નડે જ ખરું, નડે ને. એટલે પણ પછી બહુ અંતરદૃષ્ટિ કરે, બહુ પોતા ઉપર લે બધી વાત તો સારું રહે, નહીં તો બધું
1: કારકમ સ્વામીના વખતની વાત છે, સ્વામી શું કારખાનું હતું તે, તો અત્યારે તો એની સરખામણીમાં જોઈએ કેટલું કારખાનું બધી. એટલે ટૂંકમાં અંતરદૃષ્ટિ કરીને આપણે સ્મૃતિ રાખવી અને એમ સ્મૃતિ કરતાં કરતાં ભજન કરવું. આમ તો નકામાં જો સ્વામી કહ્યું કે ક્રિયા કરતા હતા ભજન કરવું, એવું નથી કહ્યું. ભજન કરતા હતા ક્રિયા કરવી, ભજન કરે એટલે મુખ્ય તો ભજન જ છે. 24 કલાકમાં ભજન જ કરવાનું છે. પણ એટલે ક્રિયા આપણે ભજન કરતા હતા ક્રિયા કરી એટલે બીજું બધું કામ તો સહેજે થઈ રહેશે, એમાં કંઈ કહેવું નહીં પડે. એમાં મન પરોવી પડે પડે એમ નથી. પણ આ કથાવાર્તામાં મન પરવું પડે એવું છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, મંદાળ આવે તે બધા કાયર થઈ જાય તેને કંઈ દુઃખ તો મટે નહીં. મંદાળા તેમાં કાયર થઈ જાય તે કંઈ દુઃખ તો મટે, દુઃખ તો ચાલુ જ રહે. મંદાળ હોય કે ના હોય દુઃખ તો ચાલુ જ રહે. એટલે સ્વામી કહે એમાં કાયર ના થવું, હિંમત રાખવી, બળ રાખવું. મંદાળ તમે જે કાયર થઈ જાય તેને કંઈ દુઃખ તો મટે નહીં, ને તેમાં જે હિંમત રાખતા તે મહારાજને ગમતું. હવે મંદાળ તો આવે જ, વહેલું મોડું નાનું મોટું મંદાળ તો આવે, પણ તેમાં કાયર ના થવું. કેટલી મોટી પ્રાપ્તિ, શ્રીજી મહારાજ રાજી થાય છે. કાયરનાથ ભગવાન સ્વામિનારાયણ ભગવાન પરથી પર એના પર કોઈ નથી, એ રાજી થાય છે. કેટલી મોટી વાત છે. સહજમાં આપણે મંદાળ આવે હિંમત રાખીએ ભગવાન રાજી થાય, કેટલી મોટી વાત છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, સત્સંગમાં બરોબરી આપવાનું સમજવું નહીં. સત્સંગ બરોબરી આપવાનું સમજવું નહીં. તું બી તુમ ગુરુ હમ ચેલા ઝાડ વિના કા છાયા વિના કા ઝાડ બતાવે તુમ ગુરુ હમ ચેલા, એ બધું બરોબરી આપવાનું ના રાખવું. દાસના દાસ થઈને રહેવું. આ સત્સંગમાં જે નમતો રહે એ જ ખાટી જાય, નમતો ના હોય એટલે નમાવું નહીં. આપણે નમાવીએ છીએ બીજાને, જીભે કહીને હાથે કહીને બીજી બધી વાતે આપણે નમાવી, પ્રવચને કંઈ પણ નમાવીએ છીએ. પ્રવચન એવું જોતા બીજા ઉપર નાખે અને એને એના માથું ઉપર ઊંચકવા ના દે, એ બધું પ્રવચન એ કહીને બધું થાય. પણ પ્રવચનમાં એમ દાસપણું આવે એ રીતે પ્રવચન કરવું, કે આપણા પોતા ઉપર લેવું, પોતા ઉપર મારે જ કરવાનું છે, મારે જ કરવાનું છે, એવી રીતે પ્રવચન કરવું તો સારું પડે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, કોઈ કુએ પડવા જતો હોય તેને આડા હજારો માણસ ફરે તે પડવા દે નહીં. તેમ સત્પુરુષને સત્શાસ્ત્ર બહુ શબ્દ સાંભળ્યા હોય તો વિષય માર્ગથી રક્ષા કરે. જો સત્પુરુષની વાત કરી છે, કોઈ કુએ પડવા જતો હોય તેને આડા હજારો માણસ ફરે તે પડવા ના દે, રોકી રાખે. કોઈ બહુ કેફમાં બહુ આમથોમ તો કહેતો હોય કૂવા પડવા જવું તોય હજારો માણસ ફરી વરે પડવા ના દે, આમથોમ તો કહેતો. અને સાચે સાચું કહેતો હોય તો ખરેખર બધા રોકીએ. મતલબ તમે શત્રુ હોય તો પણ તમે રોકો એને, એને પડવા ના દે, લોક લાજી પણ પડવા ના દે, બધી ગમે એમ પ્રકાર કોઈ પ્રકાર પણ પડવા ના દે. તમે સત્પુરુષના શબ્દ બહુ સાંભળ્યા હોય, સત્પુરુષને સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળ્યા, થોડા નહીં બહુ સાંભળ્યા હોય એ રીતે, તો સુખ થાય. તો વિષય માર્ગથી રક્ષા કરે. આપણે તો આ કૂવામાં પડ્યા જેવા છે, વિષયમાં પડ્યા એટલે કૂવામાં પડ્યા, એટલે એ સત્પુરુષનું કામ છે એ આપણે વિષયમાં પડવા ના દે. એમ છે એ બધું ચક્રાવો ઊભો થાય, જન્મ મરણનો ચક્રાવો ઊભો થાય, એટલે કેટલી મોટી રક્ષા કરીએ. કૂવામાં પડવા જતો હોય એના જેવી રક્ષા થાય. અને ગમે એવું અવરું માણસ હોય તેને પણ વશ કરીએ. ગમે અવરું માણસ હોય, ઊંધો જ ચાલતો હોય, તમારે કયામાં ના રહે, તમે કહો એનાથી ઊંધું જ કરે એવો માણસ હોય પણ તેને વશ કરીએ, આ કેવી મોટી વાત છે. તો સ્વામી કહે છે, ગમે અવરું માણસ હોય તેને પણ વશ કરીએ, એ તો આવડવું જોઈએ. આવડવું જોઈએ તો વશ થાય, નહીં તો સામે તમે જે બે વહેણ કહે અને તમે ચાર વહેણ કહો એ વશ ના થાય. એ બધું ગમે એવું બધું તમે બળિયા હોય બધી રીતે તો વશ ના થાય. કદાચ દેહ કહીને દબાઈ જાય પણ અંતરમાં તો એને ખુમારી રહે, એ વશ તો થાય જ નહીં. પણ સ્વામીએ કહ્યું બીજું વશ કરવાની વાત કરી, તેનું તેને નમી દઈએ, તેનું રાખીએ, તેને પૂછીએ, એનું સારું વશ કરીએ, એ તો કઠણ નથી. જો આપણે એના થઈ જઈએ તો તે આપણા થઈ જાય. પ્રભુસાહી મહારાજે આવું જ કર્યું છે. અમને જીવન ચરિત્ર વાંચીએ સાંભળીએ, નમતું જોખી છે. કોઈ આગળ બધું રાખ્યું નથી અને બધા નમતા રહ્યા છે, અને નમીને વશ કર્યા છે અને પૂછીને વશ કર્યા છે, એ એને સારે વશ કર્યા. એટલે આપણે પણ આવી રીતે રહેવું. સદાનંદ સ્વામી મહારાજની જય.
2: પ્રવચનનો વિષય હમણાં જાહેર કરવામાં આવ્યો. 25 વર્ષના યુવાન ઉપર 85 વર્ષના પ્રમુખ સ્વામી મહારાજનું નિયમન શા માટે, આ વિષયને આપણે 3 તબક્કાની અંદર જોઈશું. શરૂઆત પાછળથી કરીએ કે નિયમન શા માટે. વ્યક્તિના જીવનની અંદર નિયમન, સંયમ, એની શું આવશ્યકતા છે? પોતાને મન ફાવે તેવી રીતે વર્તવાની અંદર વાંધો શું છે? પોતાને જે ગમતું હોય એ જોવું, જે ગમતું હોય એ ખાવું, જે ગમતું હોય એવી પ્રકારનું પહેરવું, જ્યાં ફરવા જવું હોય ત્યાં આગળ જવું, આવું ન કરતા એની ઉપર શા માટે આવી સંયમની લગામ એ મૂકવામાં આવે છે? આપણા બધાના મનની અંદર આવો પ્રશ્ન જાગે કે શા માટે આ સત્સંગની અંદર અમે આવીએ છીએ તો અમને સંયમ નિયમની વાત કરવામાં આવે છે? એના વગર ઘણા બધા લોકો જીવતા હોય છે, એ લોકોનું પણ જીવન પસાર થાય છે, છતાં પણ આવું નિયમન અમારી ઉપર શા માટે મૂકવામાં આવે છે? આવા ઘણા બધા પ્રશ્નો એ સ્વાભાવિક છે કે આપણા મનની અંદર જાગતા હશે. કારણ કે આપણે સત્સંગની અંદર આવીએ એટલે ઘણું બધું નિયંત્રણ, નિયમન એની વાતો આપણને સંતો કરતા હોય કે તમારે બહારનું ખાવું પીવું નહીં, તમારે એવા અશ્લીલ મેગેઝિનો વાંચવા નહીં, તમારે એવા ખોટા મિત્રોની સોબત રાખવી નહીં, તમારે કોઈ વ્યસન દૂષણ કરવા નહીં, આવું ઘણું બધું આપણને અહીંયા સંતો કહેતા હોય અને કઈ છૂટી જતા હોય તો બહુ વાંધો ના આવે, પણ પાછળ પડી જાય ઘણી વાર તો. એવો પણ અનુભવ થાય કે ભાઈ તે કેમ આ નિયમ ન લીધો, શું તકલીફ છે, કેમ પૂજા નથી કરતા. તો આવું નિયમન આપણી ઉપર કેમ લાદવામાં આવે છે? તો એનો જવાબ આવો આપણે કહી શકીએ. જીવનની અંદર આપણે જોઈએ છે તો નિયમન વગર કોઈ દિવસ માણસના જીવનની અંદર જોજો તમે સલામતી આવતી નથી. જ્યારે આપણે કંઈક નિયંત્રણ રાખીએ છીએ ત્યારે આપણા જીવનમાં સલામતીનો આપણને અનુભવ થાય છે. આપણે આપણું વાહન લઈ અને રસ્તા ઉપરથી જતા હોઈએ તો કોઈ પણ વાહન ચાલક અત્યાર સુધીમાં એવો નહીં હોય જેને રેડ સિગ્નલ આવે ગમતું હોય. પૂરપાટ ગાડી ચલાવતો હોય, મોટર બાઇક ચલાવતો હોય, સાયકલ હોય તો સાયકલ ચલાવનારાને પણ એવું નથી થતું કે હું જતો હોઉં તો રેડ સિગ્નલ આવે. કોઈને એ ગમતું નથી. ચલો હવે આપણી ઈચ્છા એવી છે કે રેડ સિગ્નલ હોવું જ ના જોઈએ, લાલ લાઇટ આવી જ ના જોઈએ, આપણે ગાડી મારી મૂકીને જ્યાં પહોંચવાનું છે ત્યાં જઈને ઊભી જ રહેવી જોઈએ. વચ્ચે આપણી ઉપર કોઈ આવું નિયંત્રણ જોઈએ જ નહીં. અને આવી વ્યવસ્થા કરવામાં આવે કે રસ્તા ઉપર ગ્રીન સિગ્નલ જ હોય, જ્યાં જાઓ ત્યાં તમે, તો તમારે જ્યાં પહોંચવાનું છે ત્યાં તમે વહેલા પહોંચશો કે મોડા પહોંચશો. બધા જ રસ્તા ઉપર તમે જ્યાં જાઓ ત્યાં રેડ સિગ્નલ હોય ને ગ્રીન સિગ્નલ જ હશે, તો ઉલટાનો ટ્રાફિક વધારે થાય, ઉલટાના માણસો વધારે અટવાય. ઓફિસેથી છૂટેલા માણસને એમ થાય કે હું જલ્દી ઘેર પહોંચું, વચ્ચે લાલ લાઇટ આવી જ ના જોઈએ, અને બધા જ ક્રોસિંગ ઉપર ચાર રસ્તા ઉપર ગ્રીન સિગ્નલ જ હોય તો એ માણસ વહેલો પહોંચશે ઘેર કે મોડો પહોંચશે? એ મોડો જ પહોંચવાનો છે. મોડો પહોંચે તો બરાબર છે, ઘણી વાર નહીં પહોંચે કારણ કે કોઈ ઉલાડી નાખે વચ્ચે જ. પૂરપાટ ગાડી લઈને આવતો હોય તો ઘરની જગ્યાએ સીધો કૈલાસબાગમાં પહોંચી જાય. તો આ પ્રકારે એટલે કે સ્મશાન ભૂમિના નામ આવા આપવામાં આવતા હોય છે તો લોટિયા ભાગોળે પહોંચી જાય. આપણે અહીંયા આણંદમાં બેઠા છે તે વાત કરીએ તો જો નિયંત્રણ આપણને ગમતું નથી, લાલ લાઇટ આવે આપણી ગાડી રોકવી પડે, બ્રેક મારવી પડે, એવું આપણને ગમતું નથી, છતાં પણ આપણા માટે જરૂરનું છે કે નહીં, તો આપણને સીધું સમજાય છે કે ભાઈ વાહન વ્યવહારને સારી રીતે સરખો રાખવા માટે, સલામત રાખવા માટે આવા નિયંત્રણની જરૂર છે. તો બસ એ જ રીતે આપણા જીવન માર્ગને પણ વ્યવસ્થિત રાખવા માટે આપણું વાહન કહેતા કે આપણું જીવન આ માર્ગ ઉપર સહેલાઈથી સારી રીતે પસાર થઈ જાય એના માટે પણ જીવનની અંદર કંઈક નિયંત્રણની જરૂર છે. જીવનમાં બીજું નિયંત્રણની જરૂરિયાત શા માટે છે? ઉર્ધ્વ ગતિ કરવા માટે. દરેક માણસને પોતાના જીવનમાં પ્રગતિ કરવી છે, દરેકને પોતાના જીવનમાં ઊંચે આવવું છે, નામના મેળવવી છે, કીર્તિ કમાવવી છે. કેલિફોર્નિયાની એક યુનિવર્સિટીમાં સર્વે કર્યો, વિદ્યાર્થીઓને અંતરની અંદર સૌથી પ્રબળ ઈચ્છા રહેતી હોય કઈ છે? તો 80% વિદ્યાર્થીઓ આ જણાવ્યું કે અમારે સૌને જીવનની અંદર લોકપ્રિય થવું છે, ઊંચે આવવું છે, ઉર્ધ્વ ગતિ કરવી છે. તો ઉર્ધ્વ ગતિ માટે પણ તમે જોજો તમારા જીવનની અંદર એ નિયંત્રણ વગર નહીં ચાલે. આપણે બધા જોઈએ છે કે પૃથ્વી ઉપર માણસ જે વાહનો ફરતા હોય છે એ વાહનો કરતા ઉપર અધર આકાશમાં જે વાહનો ઉડે છે એની અંદર વધારે નિયમનની જરૂર હોય છે. અહીંયા રસ્તા ઉપર ખટારા ચાલતા હોય છે તો એમાં બ્રેક હોય છે, પણ વાહનો જે ચાલે છે ને એમાં બ્રેકમાં વિશેષતા શું હોય છે ખબર છે? કે જેટલી સ્પીડે વાહન જતું હોય બ્રેક માર્યા પછી એટલા ફૂટ એ વાહન આગળ ઘસડાય. રસ્તા ઉપર તમે ઘણી વાર પેલા ચીલા પડી ગયેલા જોયા હશે ટાયરના. તો હવે એવી બ્રેક પ્લેનમાં રાખવામાં આવે તે રનવે ઉપર ઉતરે તે તો કલાકના 700-800 કિલોમીટરની ગતિએ ઉતરતું હોય છે. હવે બ્રેક માર્યા પછી એટલા ફૂટ આગળ વધે તો સાંતાક્રુઝ એરપોર્ટની બહાર રોડ ઉપર આઈને પાર્ક થાય. હવે ત્યાં આગળ આઈને પાર્ક થાય તો ત્યાં પેલા સળગીને ભસ્મ થઈ જાય, અથડાઈ કૂટાઈને માણસો બધા મરી જાય. તો ખટારા જેવી બ્રેક કઈ ત્યાં પ્લેનની અંદર ચાલે નહીં. ત્યાં આગળ નિયમન વધારે સોલિડ જોઈએ છે કારણ કે ઉર્ધ્વ ગતિ કરવાની છે. અહીંયા રસ્તા ઉપર બધી રિક્ષાઓ ફરતી હોય છે, આપણે જોઈએ છીએ કે 5-3 જણની કેપેસિટી હોય રિક્ષામાં, પણ 30 જણ અંદર બેઠા હોય ઘણી વાર. અમે બધા અહીંયા વિદ્યાનગર છાત્રાલયથી યુવકમાં સ્વામી બાબા સારંગપુર હતા ત્યારે લાભ લેવા ગયેલા, પછી બોટાદમાં એક મિત્ર રહેતા હતા એના ત્યાં બધા યુવકોનું જમવાનું હતું. બોટાદથી સારંગપુર 11 કિલોમીટર રસ્તો થાય ત્યાં એ વખત ત્યાં આગળ છકડાઓનું ચલણ ઘણી વાર જોયા હશે, અહીંયા પણ છગડા ફરતા હોય છે. તે છગડાની અંદર મેં 36 જણા આવેલા બેસીને. હવે છગડો એટલે રિક્ષા સમજવાની, ખાલી ઉપર પેલું હુડ ના હોય, પણ એની અંદર અમે 36 જણ બેઠેલા હતા. કઈ વાંધો આવ્યો નહીં, પણ પ્લેનની અંદર એવું ચાલે કે 1 જણની ટિકિટ છે ને 2 જણ અમે હાકડ માકડ બેસી જઈશું, જવા દો ને પેલો ચડવા દે ત્યાં આગળ. ત્યાં આગળ તો દરેક વ્યક્તિએ 30 કિલો વજન લઈ જવાની પરમિશન હોય તો 30.1 કિલો વજન પણ તમને ના લઈ જવા દે. 1 ગ્રામ વજન વધારે હોય તો ઉતારે કે ભાઈ એટલું વજન તમે ઓછું કરો. ત્યારે આપણે દલીલ કરીએ કે અમે તો છકડાની અંદર ઘણા બધા ગયા હતા 36 જણ ભરાઈને, તો એ કઈ વાંધો આવ્યો નતો, પંચર પડ્યું નતું, વ્યવસ્થિત પહોંચી ગયા હતા, તમે શું કરવા ના પાડો છો એવી દલીલ કે ત્યાં આગળ ચાલે નહીં. કારણ કે પ્લેનને ઊંચે ગતિ કરવાની છે. અહીંયા રસ્તા ઉપર આંટા મારવા એના માટે કે બહુ નિયમનની જરૂર નથી, આવા નિયંત્રણ કઈ ત્યાં ના હોય. પણ જયારે આપણે ઉર્ધ્વ ગતિ કરવી છે ત્યારે તો આવી પ્રકારના એ નિયમન આવે છે. તો એ નિયમન એ સારા માટે હોય છે ને, આપણને બધું સમજાય છે એમાં. તો એ જ રીતે આપણે પણ આપણા જીવનમાં જો ઉર્ધ્વ ગતિ કરવી હશે, ધૂળની અંદર આખું જીવન રગડતા રખડતા પસાર કરવું હોય તો બરાબર છે કે તમે કોઈ નિયંત્રણમાં ન રહો તો ચાલશે. પરંતુ જો તમારા જીવનમાં ખરેખર તમારે કંઈક પામવું હોય, ખરેખર તમારા જીવનને તમારે ઉન્નત અને ભવ્ય કરવું હોય, તો પછી તમારા જીવનની અંદર નિયંત્રણની જરૂર છે. તમારે ગરુડની ઉડાન ભરવી હશે તો નિયંત્રણ જોઈશે, પણ ચકલીની જેમ રેતીની અંદર થોડીક આમ તેમ પાખો ફફડાવી હશે તો વાંધો નહીં, તમે કોઈ નિયમ નહીં પાડો તો ચાલશે. તો આપણા બધાની ઈચ્છા એવી જ છે કે અનંત આકાશને આપણે બાદ ભીડીએ. કહેતા કે જીવનની અંદર કંઈક એવું કરી બતાવીએ કે જેથી લોકોનું ધ્યાન આપણી બાજુ ખેંચાય, પરંતુ એના માટે આ નિયંત્રણની જરૂર છે. નિયમન વગર ઉર્ધ્વ ગતિ શક્ય જ નથી. અમેરિકાનો એક બહુ મોટો તત્વચિંતક થોરો થઈ ગયો, એ હેનરી ડેવિડ થોરો, એ વાત લખી છે કે જે વૃક્ષને આકાશની ઊંચાઈ પામવી હશે એણે પોતાના મૂળિયા જમીન સુધી પહોંચાડવા પડશે, પાતાળ સુધી પહોંચાડવા પડશે. વૃક્ષને જેટલું ઊંચે જવું હોય એટલું મૂળિયાનું બંધન વધારે સજ્જડ બનાવવું પડે. જો મૂળિયાનું બંધન મજબૂત ન હોય તે વૃક્ષ ઊંચે જઈ શકતું નથી, પવનના ઝપાટામાં એ પડી જતું હોય છે. એમ આપણે પણ આપણા જીવનની ઇમારતને આકાશ સુધી પહોંચાડવી હશે. કહેતા કે આપણું જીવન જો આપણે સારું બનાવવું હશે તેના માટે નિયમનની જરૂર છે. ત્રીજું કે આપણા જીવનની અંદર આપણી બધાની ઈચ્છા એવી હોય છે કે આપણે ખૂબ ઝડપથી પ્રગતિ કરીએ. અત્યારે ફાસ્ટ ટ્રેક યુગ છે, જેટ યુગની અંદર આપણે જીવીએ છીએ, તો કોઈને ધીમી ગતિ પસંદ નથી. ધીમી ગતિનો સમાચાર કોઈ સાંભળતો નથી. બધાને ઝડપી અત્યારે પ્રગતિ કરવી છે. તો ઝડપી પ્રગતિ માટે પણ નિયમનની જરૂર છે. એ વગર ઝડપી પ્રગતિ પણ શક્ય નથી. ગાડાની અંદર હજી સુધી તમે કોઈએ બ્રેક જોઈ છે ટાયર ઉપર લગાડવામાં આવી હોય એવી, જોઈએ તો આંગળી ઊંચી કરો. જો ગાડાની અંદર બ્રેકની જરૂર પડતી નથી, ગાડાને નિયંત્રણમાં રાખવા માટે એવા નિયમનની જરૂર પડતી નથી, કારણ કે એની સ્પીડ જ ઓછી છે. કોઈ દાડો તમે કોઈ પણ છાપાની અંદર એવા સમાચાર સાંભળ્યા, નયા પડકાર, દિવ્ય ભાસ્કર વગેરેમાં, કે 2 ગાડા ભટકાયા ને એમાં 5 ઘાયલ થયા ને 2 ધામમાં ગયા, એવા સમાચાર જ નથી આપણે સાંભળ્યા. કારણ કે ગાડાની સ્પીડ જ નથી, એને નિયમની જરૂર જ નથી. એમાં તો જે ગાડું ચલાવનારા એ સુઈ ગયો તો એ બળદ ઘેર પહોંચી જતા હોય, એટલે એમાં નિયમન નથી. પછી જો સાયકલ આવી, થોડીક ગતિ વધી ગાડા કરતા સાયકલની, તો સાયકલમાં બ્રેકની જરૂરિયાત ઊભી થઈ, નિયમન વધ્યું. જો ઝડપથી પ્રગતિ કરવાની આવી ગાડા કરતા તો થોડુંક નિયમન આવ્યું, પણ તો એ ઘણા સુરવીર નીચે 2 પગ અડાડીને સાયકલ ઊભી રાખતા હોય, બ્રેક ના હોય તો બહુ વાંધો નથી આવતો. પણ સ્કૂટરમાં એવું ચાલે કે 2 પગ અડાડી દેશે એટલે ઊભું રહી જશે, એ ત્યાં ઉભો રહે, સ્કૂટર આગળ જતું રહે. એટલે સાયકલ કરતા સ્કૂટરની સ્પીડ વધી, તો સાયકલ કરતા સ્કૂટરમાં બ્રેક વધારે સજ્જડ હોય છે કે નથી હોતી? પછી સ્કૂટર કરતા અશોક લેલેન ખટારો, એની સ્પીડ વધારે છે, તો એમાં સ્કૂટર જેવી ક્લચ વાળી બ્રેક ન ચાલે, ત્યાં પેલો આખો ઉભો રહી જાય તો ખટારો કેટલા નડફેટમાં લઈ લે, એટલે એમાં પાવર બ્રેક હોય. સ્કૂટર જેવી બ્રેક ખટારાની અંદર ચાલે નહીં, એમાં પાવર બ્રેક હોય છે. તો ગતિ વધી એમ નિયમન પણ કેવું થાય છે, વધતું જાય છે ને. તો એ જ રીતે જીવનની અંદર પણ આપણે જો ઝડપથી પ્રગતિ કરવી હોય તો નિયમન આવશ્યક છે. તમારે ગાડાની જેમ તમારું જીવન ચલાવવું હોય તો વાંધો નહીં, તમે કોઈ નિયમનમાં નહીં રહો પણ ચાલશે. પરંતુ તમારા જીવનની અંદર તમારે જેટની સ્પીડથી પ્રગતિ કરવી હોય તો એની અંદર તો નિયમન જોઈએ. વિમાનમાં તો આ ખટારાઓમાં બ્રેક હોય છે, એવી પાવર બ્રેક પણ ન ચાલે, એમાં તો હાઇડ્રોલિક બ્રેક હોય, કારણ કે આ ખટારાની બ્રેક એ ત્યાં તો કંઈ કામની નહીં, એટલી સ્પીડ હોય છે. ખટારો તો બહુ બહુ તો 120-130ની સ્પીડે જાય, પણ વિમાનો તો અવાજ કરતા પણ વધારે સ્પીડે હવે ઉડે છે, કોનકોર્ડ વિમાનો. તો જો જીવનની અંદર પહેલું તો આપણે સમજાય કે સલામતી આપણે ઈચ્છતા હોઈએ તો નિયમનને તમારે આદર આપવો પડશે. ઉર્ધ્વ ગતિની જો આપણે ઈચ્છા રાખતા હશું તો આપણા જીવનની અંદર આપણે નિયમન સ્વીકારવું પડશે. ઝડપથી પ્રગતિ કરીએ એવું આપણે જો ઈચ્છતા હોઈએ તો આપણા જીવનની અંદર નિયંત્રણને સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. અને ચોથું લાસ્ટ બટ નોટ લીસ્ટ, કે બધાને પોતાના જીવનમાં આનંદ જોઈએ છે, બધાને પોતાના જીવનમાં સુખ જોઈએ છે. તો એ સુખ છે, એ આનંદ છે, એ પણ જેટલો જેટલું આપણે નિયમનમાં રહીએ ને એટલું જ આપણને મળે છે. મોહન સ્વામી ઘણીવાર રમતનું દ્રષ્ટાંત આપતા હોય છે કે ક્રિકેટ આપણે રમીએ છીએ બધા બરાબર. હવે ક્રિકેટની અંદર ક્રિકેટની રમતનો આનંદ આવે છે એનું કારણ શું છે? બોલ સારો હોય છે, બેટ સારું હોય છે, રમનારા સારા હોય છે, ગ્રાઉન્ડ સારું હોય છે, એ બધું છે, આપણને ગમે છે એટલે એમાં આનંદ આવે છે, એ છે? એ પણ નથી. નિયમન છે ને એટલે આનંદ આવે છે. ત્રણ સ્ટમ્પ રાખવાના, પછી બે સ્ટમ્પની વચ્ચે આટલી પીચની લંબાઈ હોવી જોઈએ, પછી છ બોલની જોવર, પછી આ બાઉન્ડ્રીને પાર કરી જાય એટલે ચાર રન, કુદાઈ દો એટલે છ રન, પછી બોલ પેલા બોલર કે વિકેટ કીપરના હાથમાં આવે એટલે પછી રન દોડાય નહીં. આવા બધા નિયમ હોય છે, પણ એવા નિયમ વગર ક્રિકેટ રમો તો એટલે વિકેટ કીપરના હાથમાં બોલાવે ના હું તો દોડતો જ રહીશ કે રન તો ઘર ભેગો થઈ જાય ક્રિકેટ રમવાના તરીકે.

એનો આનંદ આવે છે. તો એમાં જીવનની અંદર પણ જેટલા આપણે નિયમનમાં રહીએ ને એટલો આપણે આનંદ પ્રાપ્ત કરી શકીશું, જીવનનો આનંદ. આપણને એવું લાગે છે કે નિયમન છે ને એટલે આનંદ આવતો નથી, પણ નિયમન છે ને એટલે જ આપણે આનંદ લઈ શકીએ છીએ. આજે માણસે જેટલા નિયમ તોડે એટલો એનો આનંદ ઓછો થયો છે, એટલી એની સલામતી ઓછી થઈ છે, એટલી એના જીવનમાં પ્રગતિમાં રૂકાવટ આવી છે, એટલો એ ઉર્ધ્વગતિની જગ્યાએ અધોગતિ તરફ ગયો છે. આજે માણસના જીવનની અંદર જ્યાં જ્યાં એને નિયમ તોડ્યા છે ત્યાં તેને દુઃખ આવ્યું છે. રાવણે પોતે નિયમ તોડ્યો, એને ગૃહસ્થ હતો, એના માટે નિયમ હતો કે મારા માટે એક પત્ની આવી જોઈએ, પણ એને નિયમ તોડ્યો તો એના જીવનમાં આનંદ આવ્યો કે દુઃખ આવ્યું? સોનાની લંકા હતી, એની પાસે રાખમાં રોળાઈ ગઈ. તમારા ઘરમાં કોઈ જોડે સોનાની ચમચી છે? ઘેર આણંદમાં કોઈ સોનાની થાળી વાટકામાં જમે છે? તો આપણે એક સોનાના થાળી વાટકાનો સેટ નથી વસાઈ શકતા. એને તો આખી નગરી સોનાની હતી, આટલી બધી સંપત્તિનો પણ આનંદ એ ન લઈ શક્યો. કેમ ના આનંદ લઈ શક્યો? કઈ જગ્યાએ થાપ ખાઈ ગયો, કઈ જગ્યાએ ગોથું ખાઈ ગયો? નિયમન છોડ્યું, એને નિયમન તોડ્યું. આજે માણસે નિયમન તોડ્યું છે તો આજથી 50 વર્ષ પહેલા જે રોગની માણસને ખબર પણ નહોતી, એ એઇડ્સ નામનો રોગ આજે કેટલો બધો વકર્યો છે, તો એ માણસને આજે કેટલો હેરાન પરેશાન કરી રહ્યો છે. આજે કોઈ કોઈની ઉપર વિશ્વાસ મૂકી શકે એવું રહ્યું નથી. સારંગપુરની બાજુમાં બોટાદ ગામ છે, ત્યાં આગળ આપણા જ એક સત્સંગી યુવક, હવે એની સાથે એક યુવતીના લગ્ન થયા, પરંતુ લગ્ન પહેલા જ્યારે લગ્ન ગોઠવાય એ લોકોએ સ્પષ્ટતા નહોતી કરી કે આ જે દીકરી છે અમારી અને આ રોગ થયો છે. તો એ સત્સંગી યુવક ધામમાં ગયો, કારણ કે એ સત્સંગી યુવકને એડ્સ લાગુ પડી ગયો. તો આજે કોઈ કોઈની પર વિશ્વાસ મૂકી ન શકે એવું વાતાવરણ થઈ ગયું વિશ્વમાં. આખી માણસની સલામતી જોખમાઈ ગઈ. આજે તમારે દવાખાનામાં બ્લડ લેવા જવું હોય તોય તમે ફફડો, એ પરિસ્થિતિ થઈ ગઈ, કારણ કે એડ્સ તો લોહી દ્વારા પણ પ્રસરે છે. તો હવે આ કોનું લોહી હશે? આ દર્દીનું તો નહીં હોય ને, એ દર્દીઓના મનની અંદર વિમાસણ હોય છે. તો જો આપણો આનંદ જતો રહ્યો જીવનનો, આપણી સલામતી જોખમમાં મુકાઈ ગઈ, તો જેમ જેમ આપણે નિયમો તોડીએ છીએ તેમ તેમ આપણા જ આનંદ જતા રહે છે. એટલા માટે નિયમનની જીવનમાં જરૂરિયાત છે. એટલા માટે આપણે જીવનની અંદર એને આદર આપવો જોઈએ. આજે આપણે માણસે નક્કી કર્યું કે મારે આવું નિયમન શા માટે, કે કોઈ વ્યસન જ નહીં રાખવાનું. તો માણસ તમાકુ ખાય છે, ગુટકા ખાય છે, દારૂ પીવે છે, સિગરેટ પીવે છે, એનાથી કેટલા માણસો મરે છે? અત્યાર સુધી ભારત અને પાકિસ્તાનના યુદ્ધની અંદર જેટલા માણસો મર્યા નથી એના કરતા 100 ગણા માણસો આ દારૂ ને તમાકુની અંદર ખલાસ થઈ ગયા છે ભારતના. કોણ આપણો મોટો દુશ્મન છે? પાકિસ્તાન આપણો મોટો દુશ્મન નથી, આપણો દુશ્મન આપણા ઘરની સોસાયટી નાકે જ હોય છે, પેલા પાનના ગલ્લાની દુકાનો બધી. આપણા દુશ્મનને કઈ સરહદ ઉપર ગોતવા જવાનું નથી, આપણા ખિસ્સામાં હશે. ઘણી વાર ખિસ્સામાં પડી ગયો તો કાઢી નાખજો, અહીંયા તો બધા સારા બધા યુવકો બેઠા હોય સેવા ભાવી, પણ કુસંગની સોબત લાગી જાય દુશ્મનને ગજવામ ગાલીને ફરતા હોઈએ ઘણી વાર. તો આપણા જીવનની અંદર આ બધા જો આપણે સ્વતંત્રતા લેવા ગયા કે મારે આવું નિયમન જોઈએ જ નહીં, હું મને મારે જે ખાવું હોય હું ખાઉં, મારે જે પીવું હોય હું પીવું, તો માણસે જે ખાવું હતું એ ખાધું, જે પીવું હતું એ પીધું, પણ પરિણામ આ આવ્યું. અને એક માણસ વ્યસની બને એટલે, એક માણસ દારૂડિયો બને એટલે એના કુટુંબનો આનંદ ખલાસ થઈ જાય. એ ઘરમાં આમ પગ મૂકે ને એના છોકરા ફફડવા માંડે, એની પત્ની ધ્રુજવા માંડે કે હમણાં મારઝૂડ કરશે કે શું, એના માતા પિતાને ચિંતા રહે કે આ પૈસા ચોરીને ક્યાંથી લાવતો હશે, શું કરશે આગળ જતા. તો એક માણસ એ ઘરમાં વ્યસની બને તો આખા કુટુંબનો પણ આનંદ જતો રહે છે. તો આપણા જીવનમાં પ્રગતિ, ઉર્ધ્વગતિ, આનંદ અને સલામતી, આના માટે નિયમન, સંયમ એ જીવનમાં રાખ્યા વગર છૂટકો નથી. આ વાત આપણને મનાય કે ન મનાય, સમજાય કે ન સમજાય, પણ આ દુનિયાનો ઇતિહાસ આપણને કહે છે. હવે આગળ બીજો તબક્કો આ પ્રવચનના વિષયની અંદર એવો છે કે 25 વર્ષના યુવાન માટે નિયમનની જરૂર શા માટે? તો મારે તમને પ્રશ્ન એક એ પૂછવો છે કે યુવાનીની અંદર નિયમનની શા માટે વાત કરવાની, એવો આપણને પ્રશ્ન થાય છે. કારણ કે આ ઉંમર તો પતંગિયા જેવી છે ને, પતંગિયું તો બધે જ ઉડે, એ બધી જ જગ્યાએ બેસે, તો યુવાની પણ પતંગિયા જેવી છે, એના અંદર નિયમન હોય જ નહીં. પતંગિયાને કોઈ દિવસ બાટલીમાં પૂરાય નહીં, પતંગિયું તો બગીચાની અંદર ઉડતું રહેવું જોઈએ, આવું ઘણા લોકો કહેતા હોય છે. એમ યુવાનની અવસ્થા તો આવી પતંગિયા જેવી છે, એમાં તો એને મન ફાવે એ રીતે ફરવાનું ખાવાનું એવું બધું હોવું જોઈએ. પરંતુ 25 વર્ષના યુવાન માટે, કહેતા કે 25 વર્ષ એટલે કે યુવાન અવસ્થા માટે, ટીન એજ માટે નિયમનની વધારે જરૂર છે. કોઈ પણ તળાવ ઉપર બંધ બંધાયેલો જોયો તમે હજી સુધી? ગામના કોઈ તળાવો હોય, એ તળાવ ઉપર ડેમ બાંધવામાં આવ્યો હોય, એવું કંઈ દેખાય છે તમને? જાણ્યું છે એવું? કોઈ જગ્યાએ જોયું છે એવું? કેમ તળાવ ઉપર ડેમ નથી બાંધવામાં આવતો?

અને નદી ઉપર જ કેમ ડેમ બાંધવામાં આવે છે? તળાવનું પાણી બંધિયાર છે, તળાવનું પાણી એ વહેતું નથી અને વહેતા પાણીમાં શક્તિ નથી. જ્યારે વહેતા પાણી ઉપર ડેમ બાંધવામાં આવે ત્યારે એમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રિસિટી દ્વારા બીજા અનેક કાર્યો થાય છે. એ વહેતું પાણી નહેરો દ્વારા ગામના ખૂણે ખૂણે પહોંચી શકે છે, એટલે એની ઉપર બંધ બાંધવામાં આવે છે. કારણ કે એની પાસે શક્તિ છે વીજળી ઉત્પન્ન કરવાની, એની પાસે શક્તિ છે કૂવાને જીવતા રાખવાની, એની પાસે શક્તિ છે એક દાણામાંથી અનંત દાણા કરવાની. તળાવના પાણી પાસે એક શક્તિ ક્યાં છે? એ પાણી બંધિયાર છે. એમ આ યુવાની છે એ વહેતી સરિતા જેવી છે. એ યુવાનીની અંદર શક્તિનો ધોધ વહેતો હોય છે અને વહેતા શક્તિના ધોધ ઉપર જ્યારે બંધ બાંધીએ ને ત્યારે એમાંથી જીવનની અંદર ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલા માટે યુવાનીમાં નિયમનની જરૂર છે, ગરડા ડોહાનું નિયમનની જરૂર છે. એની શક્તિઓ બધી ક્ષીણ થઈ ગઈ, એને આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, હાથમાં લાકડી આવી ગઈ છે કે અર્થી અડધો વળી ગયો છે. એ આમે નિયમનમાં છે ને, ક્યાં હડી કાઢીને દોડવાનો પિક્ચર જોવા, તો એ ઘણા મોટરમાં બેસીને જાય છે, વાત જુદી છે. પરંતુ આપણા જીવનની અંદર યુવાન અવસ્થામાં નિયમનની જરૂર એટલા માટે છે કે યુવાન અવસ્થામાં જ આપણી પાસે વધારે શક્તિ હોય છે અને એટલે જ એ વહેતી શક્તિની સરિતા ઉપર જો આપણે બંધ બાંધીએ તેમાંથી આપણે જીવનની નવી નવી ઉર્જા પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે આપણને યુવાનીમાં નિયમનની વાત કરવાની કહેવામાં આવી છે. આમ તો ભારતીય સંસ્કૃતિ તો સમગ્ર જીવન એ સંયમી રીતે જીવવાની વાત સમજાવે છે, પરંતુ યુવાનીમાં વિશેષપણે નિયમનની જરૂર એટલા માટે છે કારણ કે યુવાની એ નદી જેવી વહેતી છે, એ બંધિયાર તળાવ જેવી નથી. એટલે એની ઉપર જો આપણે બંધ બાંધીએ તો ઘણા બધા ફાયદા થશે. આપણું જીવન લીલુંછમ રહેશે, આપણી આંતરિક શક્તિઓનો વિકાસ થશે, જીવનમાં નવી નવી શક્તિ આપણે પ્રાપ્ત કરી શકીશું. માટે 25 વર્ષના યુવાન ઉપર આ નિયમનની જરૂરિયાત છે. તો પછી બીજો વિષયની અંદર એક બીજી બાબત એ હતી કે 25 વર્ષના યુવાન ઉપર 85 વર્ષના પ્રમુખ સ્વામી મહારાજનું નિયમન શા માટે? આપણને જનરેશન ગેપનો પ્રશ્ન આવ્યો, અમારી સમસ્યાઓને પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે જાણી શકે? 25 વર્ષના યુવાનની સમસ્યા, 25 વર્ષના યુવાનના વિચારો, 25 વર્ષના યુવાનની અંદર જે થનગનાટ હોય, 25 વર્ષનો યુવાન જે વાતાવરણમાં રહેતો હોય, એને 85 વર્ષના વૃદ્ધે કેવી રીતે સમજી શકે? અને એ જો ન સમજી શકે તો પછી એ નિયમની વાત કેવી રીતે કરી શકે? આપણા મનમાં એવો પ્રશ્ન જાગે. જનરેશન ગેપ આજે બહુ એક મોટો પ્રશ્ન છે વિશ્વની અંદર, કે વડીલો પોતાના યુવાનોને સમજી શકતા નથી અને એટલે એમની સાથે સારી રીતે કામ લઈ શકતા નથી, એટલે અવારનવાર ઝઘડા થાય છે. તો એ જ રીતે 85 વર્ષના વૃદ્ધ એવા સ્વામીશ્રી એ આપણા 25 વર્ષના યુવાનોને કહે છે કે તમે આ કરો, આ ન કરો, આ ખાઓ, આ ન ખાઓ, આ વાંચો, આ ન વાંચો. તો એમને શું આપણી સમસ્યાઓનો ખ્યાલ હોય, એમને શું આપણા વિચારોની સમજ હોય, એવું આપણા મનમાં ઘણી વાર થાય. પરંતુ જ્યારે માર્ગદર્શન લેવાનું હોય ત્યારે આપણે જોઈએ છીએ કે માર્ગદર્શન લેવાની અંદર અનુભવ એની કિંમત બહુ મોટી હોય છે. એની અંદર ભણતર, પછી એની અંદર ઉંમર, પછી એની અંદર કોઈ બીજી બધી વસ્તુઓ એ ગૌણ હોય છે. અનુભવ કેટલો છે વ્યક્તિ પાસે એના આધારે લોકો એની પાસેથી માર્ગદર્શન લેતા હોય છે અને એ અનુભવી વ્યક્તિ માર્ગદર્શન આપે ને ભણેલી વ્યક્તિ કરતાં વધારે સાચું હોય છે. એકવાર એક ભરવાડ 100 ઘેટાનું ટોળું લઈને જતો હતો. એમાં એક એન્જિનિયર સામે મળ્યો. એન્જિનિયર આમ તાજો BBMમાંથી સર્ટિફિકેટ લઈ નીકળ્યો હશે એટલે એને એમ કે આમ ભરવાડની પરીક્ષા કરીએ. એટલે ભરવાડને એણે એક સામાન્ય દાખલો પૂછ્યો કે આ તમારા ઘેટા કેટલા છે? ભરવાડ કે 100 ઘેટા લઈને હું રોજ સવારે 4 વાગે જઉં છું ને સાંજે 11 પાછો જઉં છું. એટલે એન્જિનિયરે બીજો પ્રશ્ન પૂછ્યો કે આ 100 ઘેટા એ ચાલે છે, એમાંથી 5 ઘેટા રસ્તા નીચે ઉતરી જાય અને નીચે ચાલવા માંડે તો રસ્તા ઉપર કેટલા ઘેટા રહે? ભરવાડ કે એકે ના રહે. એટલે એન્જિનિયર કે આ ખરેખર કપડા જેવા જાડા જેવી જાની બુદ્ધિ લાગે છે કે 100 ઘેટા રસ્તા ઉપર ચાલતા એમાંથી પહેલા 5 ઘેટા નીચે ઉતરી જાય તો બાકી 95 રહેવા જોઈએ ને, પણ આ તો એકે ન રહે. એટલે ભરવાડને કહ્યું એટલે તું બુદ્ધિનો બારદાન લાગે છે, તું ગણતરી તો કર, 100માંથી 5 ઘેટા હેઠે ઉતરી જાય તો બીજા 95 ના રહે? એટલે કે ના રહે, કે પહેલું ઘેટું જ્યાં જાય ને ત્યાં બાકી ના જાય. કે એટલે જ એને આપણે ગાડરિયો પ્રવાહ કહીએ છીએ. તમે જોજો, એક ઘેટું ખાડામાં પડે બીજું પડે જ, એને બુદ્ધિ જ નથી. એ પહેલું જ્યાં ગયું ત્યાં બીજું જાય, બીજું ગયું ત્યાં ત્રીજું જાય. એટલે ભરવાડે કહ્યું કે એક ગેટ પહેલા 5 નીચે ઉતરે ને તો બીજા 95 હેઠે જ ઉતરી જાય, રસ્તા ઉપર એકે રહે નહીં. એને એ વાત સાચી છે ખોટી છે? ત્યાં કઈ ગણિત આપણું ન ચાલે, 100માંથી 5 એટલે 95 રહેવું ન ચાલે. ત્યાં આગળ ત્યાં અનુભવ ભરવાડને હતો અને અનુભવ સાચો છે. તો એ જ રીતે જીવનની અંદર ભણતર છે એ માર્ગદર્શન આપવામાં કઈ ઉપયોગી નથી નીવડતું,
અનુભવી વ્યક્તિ કેટલી છે એટલું એનું માર્ગદર્શન આપણા માટે હિતકારી હોય છે. તો સ્વામી બાપાના જીવનમાં આપણે જોઈએ તેમને કેટલો બધો અનુભવ છે. આજે સ્વામીશ્રીના પાસે દેશ વિદેશના કેટલા બધા માણસો એ માર્ગદર્શન લેવા આવે છે, એને સમાજની રજે રજની ખબર છે. આજે સ્વામી બાપા 71 સાલમાં આ સંસ્થામાં પ્રમુખ તરીકે તો હતા, પરંતુ આધ્યાત્મિક ગુરુ તરીકે આવ્યા યોગીજીમાં ધામમાં ગયા પછી. આજે 2005 સાલ ચાલે છે. હવે આપણે જોઈએ છીએ કે રોજ સવાર સાંજ ને બપોર સ્વામીશ્રી બધા હરિભક્તોને કે જે કોઈ એમની પાસે એમને મળતા હોય છે એના પ્રશ્નોમાં માર્ગદર્શન આપતા હોય છે. તો એવરેજ 3 ટાઈમ થઈને 100 વ્યક્તિઓ સ્વામી પાસે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા આવતી હોય છે. તો દિવસની અંદર પ્રત્યક્ષ મુલાકાતીઓ જે સ્વામી પાસે પોતાના પ્રશ્નોનું માર્ગદર્શન લેવા આવતા એની સંખ્યા કેટલી થઈ? 300 થઈ 3 ટાઈમ. પછી રોજના ઓછામાં ઓછા 50 પત્રો એ સ્વામીશ્રી વાંચતા હોય છે અને એના જવાબો આપતા હોય છે. એટલે રોજના મુલાકાતીઓની સંખ્યા 300 વત્તા 50 કેટલી થઈ? 350. તદઉપરાંત ઓછામાં ઓછા 30-40 જેટલા ફોન એ સ્વામીશ્રી ઉપર રોજ હરિભક્તોના અથવા તો જે કંઈ આવા પ્રશ્નોવાળી વ્યક્તિ હોય એ પોતે કરીને માર્ગદર્શન લેતી હોય છે. તો એની ગણતરી કરીએ તો 390-400 જેટલે એવરેજ થઈ રોજના મળનારા સ્વામીશ્રીને. રોજના 400 પ્રશ્ન એ સ્વામીશ્રી સાંભળે છે. અને આવું ક્યારથી છે? 71 આપણે ગણીએ, આમ તો સ્વામીશ્રી 1951 આ સંસ્થાના પ્રમુખ છે, એટલે કેટલાય લોકો એમની પાસે પહેલાંય 20 વર્ષ સુધી માર્ગદર્શન લીધું હોય પણ આપણે એને અત્યારે ભૂલી જઈએ. પણ 1971 રોજની 400 વ્યક્તિ, આ તે 2005 સાલ ચાલે છે. હવે એક દિવસમાં 400 એટલે એક મહિનામાં કેટલા થયા? હવે તમારી પાસે જવાબ લેવાના છે. 12,000 એક મહિનાના, એટલે એક વર્ષના કેટલા થયા? 1,44,000. અને 1,44,000 ગુણ્યા 35 ની ગણતરી કરવી અઘરી પડશે, એટલે 30 ગણો આપણે. 1,44,000 ગુણ્યા 30 એટલે કેટલા થયા? સરેરાશ આશરે બોલો, ચાલો આશરે 45 લાખ માણસો, 45 લાખ વ્યક્તિઓને જેણે રૂબરૂ મુલાકાત દ્વારા માર્ગદર્શન આપ્યું અને એના પ્રશ્નો ટાળ્યા હોય એવી આ દુનિયામાં કોઈ વ્યક્તિ છે પ્રમુખ સાંઈ મહારાજ સિવાય? 45 લાખ વ્યક્તિઓએ જેની આગળ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હોય અને પ્રમુખ સ્વામી મહારાજ એના જવાબ આપે છે, તો એવો કોઈ વ્યક્તિ મળે? તો કેટલો અનુભવ છે સ્વામીશ્રી પાસે. હવે આ 45 લાખ વ્યક્તિઓમાં કેવા કેવા આવે છે પાછા? તો અમુક વકીલો છે ને માર્ગદર્શન આપતા, પણ એ વકીલની પાસે અમુક જ માણસો આવે, ડોક્ટરની પાસે અમુક જ વ્યક્તિઓ આવે, પછી એન્જિનિયર હોય તો એની સલાહ લેવા માટે અમુક જ વ્યક્તિઓ જાય, પોતાના ક્ષેત્રની વ્યક્તિઓ દરેકની પાસે માર્ગદર્શન લેવા જાય. પણ પ્રમુખ સ્વામી મહારાજની પાસે તમે જુઓ તો વકીલે એમની સલાહ લેવા આવે, એન્જિનિયર એમને પૂછવા આવે, ડોક્ટર પણ એમને પૂછવા આવે, હળ ચલાવનારો ખેડૂત એમની પાસે આવે, રોકેટ ઉડાડનારો વૈજ્ઞાનિક એનો પ્રશ્ન લઈને આવે, એમની પાસે આદિવાસી પણ આવે, એમની પાસે અમેરિકાનો રહેવાસી પણ આવે. તો આટલી બધી વિવિધતા વાળી વ્યક્તિઓ પોતાના પ્રશ્નો રજૂ કર્યા છે. બધા એન્જિનિયર જ આપણી આગળ પ્રશ્નો લઈને આવતા હોય તો 15-20 પ્રશ્નો બધું ખ્યાલ આવી જાય કે બધા આવા જ આવવાના પ્રશ્નો. એવી રીતે અમુક ડોક્ટર જ પ્રશ્ન લઈને આવતા હોય તો ખબર પડી જાય કે આ પ્રકારના પ્રશ્નો આ લોકોને આવવાના, કારણ કે આ વર્ગ આવો છે. પણ સ્વામીશ્રી પાસે આટલી બધી વ્યક્તિઓએ પોતાના પ્રશ્નોનું સમાધાન મેળવ્યું છે એટલું નહીં, પણ આવી જુદી જુદી પ્રકારની વ્યક્તિઓ અને જુદી જુદી પ્રકારની વ્યક્તિઓના જુદા જુદા પ્રશ્નો પાછા. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને બપોરે આરામ કરવા માટે ઉભા થયા, તે ફાળિયું વીટીને હરિભક્ત આવ્યા, ખેડૂત હતા. સ્વામીને કહ્યું, સ્વામી મારે કૂવો કરવો છે ખેતરમાં, કઈ જગ્યાએ મારે કૂવો કરવો એ તમે મને કહો. સ્વામી કે કૂવો કરવો એમને એમ કેમનું કહી શકાય કે આમ ખેતરનો ઢાળ કઈ બાજુ છે, કેટલા વીઘા જમીન છે એ બધું જોવું પડે, કે નકશો બક્ષો લઈ આવો તો આમ બધું જમીન જોઈ ઢાળ વગેરે જોઈને માર્ગદર્શન આપી શકાય. તેને ખિસ્સામાં નકશો કાઢ્યો, નકશો શું? ચોખંડું કરેલું ખાલી, કે સ્વામી આ મારું ખેતર છે, આમાં તમે ટપકું કરી આપો, મારે કૂવો ક્યાં કરવો? તો આવી પ્રકારનો પ્રશ્ન લઈને પણ સ્વામી પાસે લોકો આવે કે ખેતરની અંદર કૂવો જગ્યા કઈ જગ્યાએ કરવો. ભાવનગરમાં એક હરિભક્ત આવેલા, હરિભક્ત નતા પણ બહારના મુમુક્ષુ, કે મારા સ્વામી માથામાં વાર નથી ઉગતા, શું કરવું? એટલે આના માટે ડોક્ટર પાસે જવાનું હોય, પણ બધાને વિશ્વાસ છે કે ભાઈ સ્વામી પાસે જઈશું તો કંઈક માર્ગદર્શન. આવી પ્રકારના પ્રશ્ન, મારે સ્કૂટર લેવું કે ટેમ્પો લેવો, એ પ્રકારનો પણ પ્રશ્ન સ્વામી આગળ આવે છે. રાજકોટમાં એક હરિભક્ત આવ્યા ગયા, મારા છોકરા લીલા ઝાડા થાય, શું કરવાનું? કે આવી પ્રકારના બધા પ્રશ્નો. અને એની સાથે તમે જુઓ તો મોટા મોટા પ્રધાનો હોય, રાજકારણીઓ હોય, એ પણ સ્વામી આગળ પોતાના પ્રશ્નો લઈને આવતા હોય છે.
એન્જિનિયરો ડોક્ટરો આવે, કહેતા કે જીવનની અંદર આટલા બધા વિવિધ પ્રશ્નો જેમણે સાંભળ્યા છે, આટલા બધા વ્યક્તિઓને જેમણે સાંભળ્યા છે, આટલી જુદી જુદી પ્રકારની વ્યક્તિઓને જેમણે સાંભળ્યા છે, અને દરેકને સંતોષકારક સમાધાન આપ્યું છે. પાછું દરેકને સંતોષકારક સમાધાન. આજે આપણને એક પ્રશ્ન થયો, આપણે સ્વામી બાપાને પૂછ્યો, 2 વર્ષ પછી પ્રશ્ન થાય તો આપણે વળી પાછા સ્વામીને પૂછવા જઈએ છીએ. તો દરેકને વિશ્વાસ છે કે આ પુરુષ જે સમાધાન આપે છે આપણા માટે સચોટ હોય છે, એ આપણને જે કરવાનું કે જે આપણા હિતમાં હોય છે એવો દરેકને વિશ્વાસ આવે છે. બાકી જો સંતોષકારક સમાધાન ન મળતું હોય, પ્રશ્નનો ઉકેલ ન મળતો, કોઈ બીજી વાર પૂછવા આવે. એક વાર તમે ડોક્ટર જોડે ગોળી લેવા ગયા અને તમારો તાવ 101 ડિગ્રી હોય અને ગોળી લેવાથી 103 ડિગ્રી થઈ જાય, તો ભાઈ એના દવાખાનાને પગે ત્યાં કોઈ દિવસ ચડે માણસ? જે એન્જિનિયર પાસે મકાન બંધાવ્યું હોય અને વાસ્તુ પહેલાં એઠું પડ્યું હોય, એ એન્જિનિયરને પછી કોન્ટ્રાક્ટ સોંપાય ફરી? જે વકીલ પાસે આપણે કેસ લઈ ગયા અને ઘર વખરી વેચવાનો વારો આવ્યો હોય, એને પછી કોઈ પોતાનો કેસ ફરી સોંપે? તો સ્વામી પાસે વ્યક્તિઓ વારંવાર પાછું સમાધાન લેવા જાય છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે સ્વામીશ્રી જે ઉકેલ બતાવે છે એ ઉકેલ એમના જીવનમાં લાભદાયી નીવડે છે. તો આવી પ્રકારના એક અનુભવી પુરુષ આપણને મળ્યા છે, આવી પ્રકારના એક સંત આપણને મળ્યા છે, એને જીવનની રજે રજની ખબર છે. પ્રમુખ સ્વામી મહારાજ આપણને નિયમનની જે વાત કરે છે હિમાલયની ગુફામાં બેસી નથી કરતા, આપણા કરતા પણ એમણે સંસારને વધારે જાણ્યો છે, આપણા કરતા પણ સંસાર જે પડે પડે કરવટ બદલે છે એનો એમને વધારે અનુભવ છે. આપણી આંખે તો હજી 25 વર્ષથી જ આ જગત જોયું છે, એમની આંખ તો 85 વર્ષથી આ દુનિયાને જોતી આવી છે, આપણી આંખોએ તો ખાલી 25-50 સંબંધીઓના જીવન જોયા છે. પ્રમુખ સ્વામી મહારાજની આંખે તો 45 લાખ કરતા વધારે વ્યક્તિઓના જીવનના પ્રશ્નોને જોયા છે. આપણી આંખોને તો આપણી શેરી, આપણું આણંદ, બહુ હોય તો આપણો જિલ્લો, એનાથી વધારે ખબર નથી. પ્રમુખ સ્વામી મહારાજની આંખો તો 50 દેશમાં ફરી વળી છે. એ પુરુષ જે આપણને કરવાનું કહેતા હોય એ કેટલી નક્કર વાત હોય, એ કેટલું સચોટ સમાધાન હોય. કેનેડાના સોલિસિટર જનરલ, જેમ આપણે ભારતમાં એટર્ની જનરલ હોય છે, એમ કેનેડાના સોલિસિટર જનરલ મિસ્ટર બોબ કપલાન, એણે પ્રમુખ સ્વામી મહારાજ માટે કહેલું કે યુ હેવ ધ વેલિડ આન્સર્સ ટુ ધ લાઈફ ટફેસ્ટ ક્વેશ્ચન, કે જીવનના કઠિનમાં કઠિન પ્રશ્નોના તમારી પાસે સચોટમાં સચોટ જવાબ છે. તો આવા ગુરુ આપણને મળ્યા છે, માટે એમના નિયમનમાં રહેવું એ આપણા હિતમાં છે, માટે એમના સંયમના આદેશો પ્રમાણે જીવન જીવવું એ આપણા હિતમાં છે. તો આવા પ્રગટ ગુરુહરિનો આપણને યોગ છે. તો ભલે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 85 વર્ષની છે, આપણી 25 વર્ષની છે, પણ આપણા કરતા એ વધારે જાણે છે, માટે એમના નિયમનને આપણે પાળવાનું છે. તો 25 વર્ષના યુવાન ઉપર 85 વર્ષના પ્રમુખ સ્વામીનું નિયમન શા માટે? કારણ કે આપણા કરતા વધારે અનુભવી છે, એ આપણા કરતા વધારે સારું જાણે છે. આપણું ગાંધીનગરમાં જ્યારે અક્ષરધામ એ બંધાતું હતું ત્યારે મિસ્ટર દશરથભાઈ કરીને એક આર્કિટેક્ટ, એમની સેવાઓ આપણે શરૂઆતના વર્ષોમાં લીધેલી. એ દશરથભાઈ બધા સંતો જે કામકાજમાં સંકળાયેલા એમને વાત કરતા કે અમે જ્યારે અમારી કોલેજમાં ભણવા ગયા ત્યારે પહેલો જ વર્ગ ચાલતો હતો એની અંદર અમારી વાત કરેલી કે તમે બધા અહીંયા કોલેજમાં ભણવા માટે આવ્યા છો, અમે તમારી રીતે ચાલશો, તમારી રીતે ભણશો તો આ તમારો કોલેજમાં પહેલો જ દિવસ છે એમ તમે સમજો, પણ હું કહું એમ તમે જો કરશો, હું સમજાવું એ પ્રમાણે જો તમે સમજશો તો તમે જાણજો કે તમારું આ કોલેજમાં 20મું વર્ષ છે. કારણ કે મને આ કોલેજનો 20 વર્ષનો અનુભવ છે. તો હવે પ્રોફેસરના માર્ગદર્શન પ્રમાણે ચાલુ હિતાવ કહેવાય કે નહીં? કારણ કે એને બધું જ ખબર છે આ ક્ષેત્રનું. એમ પ્રમુખ સ્વામી મહારાજે એવી વિભૂતિ છે કે એમને આપણા આ સંસારની બધી જ ગતિવિધિની ખબર છે, કઈ જગ્યાએ આપણને પ્રશ્ન આવશે, એ પ્રશ્નનું શું સમાધાન છે, આપણા જીવનરૂપી માર્ગમાં ક્યાં ખાડો છે, ક્યાં ટેકરો છે, ક્યાં કાંટા છે, ક્યાં કાંકરા છે, ક્યાં બમ્પ આવે છે, બધું જ એમને ખબર છે. તો એ આપણને જે પ્રમાણે આદેશ આપે એ પ્રમાણે જો આપણે ચાલીએ તો કોઈ દિવસ આપણે ભટકીએ નહીં. ભટકતા નથી એવા નાવિક કદી પણ જે પામી શકે ધ્રુવ તણા ઇશારા. અંધારામાં દરિયાની અંદર હોડી ચલાવનારો નાવિક, એની પાસે ધ્રુવનો તારો જ એક હોય છે દિશા નક્કી કરવા માટે. એની સામે જે નજર રાખે એ નાવિક દરિયામાં ભલે એની પાસે નકશો ના હોય તો પણ કોઈ દિવસ ભૂલો ન પડે. એમ આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજ રૂપી ધ્રુવ સિતારો છે આપણી સામે, એની સામે નજર રાખીને ચાલીશું તો આપણે કોઈ દિવસ ભૂલા નહીં પડીએ, આપણે કોઈ દિવસ ક્યાંય અટવાઈશું નહીં. એટલા માટે એમના સંયમની અંદર, એમના નિયમનની અંદર રહેવાની એ આપણા માટે ખૂબ એ જરૂરિયાત છે, એ આવશ્યક છે. જિંદગીમાં એટલે અમે ક્યાંય ભટક્યા નહીં,
કારણ અમે તારી ગલી સિવાય બીજે ક્યાંય આથડ્યા નહીં. કે જો આપણે પ્રમુખ સ્વામી મહારાજ જે શેરી બતાવે કે આ રસ્તે જાઓ, એ રસ્તે ચાલીશું તો જીવનમાં ક્યાંય આપણે અટવાઈશું નહીં, ક્યાંય અથડાઈશું નહીં અને ક્યારેય અકળાઈશું પણ નહીં. કારણ કે આપણી પાસે એમનું માર્ગદર્શન હશે તો આપણે એમના નિયમનમાં એમના આદેશ પ્રમાણે જેટલું આપણું જીવન વિતાવીશું એમાં જ આપણી પ્રગતિ છે, ઉર્ધ્વગતિ છે, સલામતી છે, એમાં જ આપણો આનંદ છે. તો આજે મહારાજ અને સ્વામીને આપણે પ્રાર્થના કરીએ કે આ સત્સંગના જે કંઈ આદેશ છે, પ્રમુખ સ્વામી મહારાજની જે કંઈ આજ્ઞા છે, એની અંદર આપણે આપણું જીવન એ વિતાવી શકીએ એવું બળ બુદ્ધિ આપણને પ્રાપ્ત થાય, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.

0: Ngā mā tā, āvī ramat āpē chadī ē, tā kāṁ thai ē, ghotvār, ghotvār, samsarod bhāvek tā divu bhāv, maimā samaj bho, eva tā ghotyās karu. Pēlē avarāi karī ē se, abhāv mani vātā karī ē se, ane madhu vātā un dōdī ē se, nana karatā abhadu, આપણું સંપેલું પરિવાર એક થઈને એમને કેટલું બધું કામ થાય. જો મહારાજે વાત કરી, શ્રીજી મહારાજે વાત કરી કે એકબીજાને ચરણ રજ ને ઉપાડવી, એકબીજા અરસપરસ મહિમા સમજવો, અરસપરસની વાત. એક બાજુ હોય ને બીજી બાજુ ના હોય તો 50% નહીં, 0. બે ઊભા હોય, એક જણ નમે બીજો નમે નહીં, તો 50% નહીં, 0. એટલે બે જણે નમવું જોઈએ એવી રીતે મહારાજે વાત કરી. અને ગુણગ્રહણની વાત તો શ્રીજી મહારાજ એકદમ જબરજસ્ત વાત કરી. મહારાજે કહ્યું, ભલે અમારી સેવા ના કરતો હોય, એ શ્રીજી મહારાજ અથવા પ્રમુખ સાંઈ મહારાજ યોગી અપા એમની સેવા પર્સનલ ના કરતો હોય, ભલે અમારી સેવા ના કરતો હોય, પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો એ તેને અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ. તમારે એક ઇંચ એક દોરો ખસવાનો નહીં. તમે જ્યાં બેઠા હો ત્યાં હરિભક્તના ગુણ કહો, અતિશય સેવા થઈ ગઈ. બીજી સેવામાં તો કરવાનું છે, તમે કરો છો, બધી વાત સાચી છે, પણ આ સેવા શ્રીજી મહારાજે પોતે જ વાત કરી છે અને અદ્ભુત વાત કરી છે. હરિભક્તના ગુણ ગાય તો તેને અમારી અતિશય સેવા, સેવા નહીં અતિશય સેવા કરી એમ માનીએ છીએ. જોવા કેટલું બધું. અને બીજી બાજુ ભલે અમારી, ભલે ભગવાન સંતની અપાર કૃપા થઈ હોય, ભગવાન સંતની અપાર કૃપા થઈ હોય, આપણે કૃપા થઈ એવું કહી શકીએ? તો અપાર કૃપા તો ક્યાંથી વાત. અને પણ મહારાજે કહ્યું કે ભલે ભગવાન સંતની અપાર કૃપા થઈ હોય, પણ જો હરિભક્તના અવગુણ કહેતો હોય તો તે ધામમાં ના જાય. પતી ગયું, ખેલ ખતમ, પૈસા હજમ. શું પૈસા હજમ? અનંત જન્મની કમાણી કરી, આ અનંત જન્મથી ભટકી ભટકી ભટકીને આવ્યા અને માણા સર્વે સાધનના યોગથી આપણે સત્સંગની પ્રાપ્તિ થઈ. સત્સંગની પ્રાપ્તિ થઈ એટલે શ્રીજી માનું રાજીપો લેવાનું હોય, એમને કોચવાના હોય, એમને એ અનાદર કરે, એવું બધું કરે, એ ના કરવાનું હોય. તો મહારાજે કહ્યું, જો લાલા પાડાની જ વાત છે, એને અતિશય રાજી કર્યા હતા શ્રીજી મહારાજને. એટલે મહારાજે એનું કાંડું પકડીને કહ્યું કે લાલા, તને અંત સમય હું સાક્ષાત તેડવા આવીશ અને હાથ પકડીને અક્ષરધામમાં લઈ જઈશ. પણ ભૂત થયો એટલે એવું શું કર્યું હશે? આટલો બધો કોલ આપ્યો એટલે કેટલી સેવા કરી હશે, કેટલો રાજીપો લીધો હશે, પણ તો એ ફરી ગયું અને ભૂત થયો. કેવું કહે? એટલે મારે કે ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય, પણ હરિભક્તના અવગુણ કહેતો હોય તો એ ધામમાં ના જાય. એટલે આ સૂક્ષ્મ વાતો છે અને આ સૂત્રો છે, શ્રીજી મહારાજે આપેલા સૂત્રો છે, પ્રમુખ સાહેબ મહારાજે આપેલા સૂત્રો છે, યોગી આપે આપેલા સૂત્રો છે, ગુરુ પરંપરા બધા બધા વાતની વાત આ વાત કરે છે. એટલે આપણે સંપ હોય ત્યાં આ બધું નીકળી જાય. એક જ સંપમાં યોગી આપા કહેતા કે એકબીજાની સેવા કરી લેવી, હળી મળીને એકબીજાની સેવા કરી લેવી. સેવા કરીએ પણ અમુક માટે એલર્જી હોય અને આમ કરે જો ભલે એની સેવા નથી કરવી. બધા સેવા ધર્મ એવું છે, બધાની સેવા કરવી પડે ગમે એવું હોય. અને એ જો ના કરે મહારાજે કહ્યું આ બધા કલમ લાગુ પડે. એટલે આપણે નિર્માની થઈ શ્રીજી મહારાજે નિર્માનીપણાનો ગુણ કહ્યું કે જ્યાં સુધી દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી સૌએ નિર્માની થવું. દેહમાં પ્રાણ રહે અને છેલ્લો શ્વાસ લાસ્ટ બ્રેથ એ ત્યાં સુધી નિર્માની રહેવું. આવી વાત કરી શ્રીજી માના વાક્યો છે, શ્રીજી માના શબ્દો છે, એમના ઉપર કોઈ સત્તા નથી ફાઇનલ. અને એ આપણને કહે છે તો એમનો રાજીપો લેવાનો હોય કે એમને કોચવાવાના હોય. ત્યાં જે મહારાજે અમારા ગુરુ પરંપરા બધાનો એક જ મત પડે છે. એટલે આપણે આ સેવા કરી લઈ, મહિમા સમજવો એકબીજાનો. આ સત્સંગ છે ને એમાં કોઈ નેગેટિવિટી નથી, એક પાટો કોઈ નેગેટિવિટી નથી, બધું દિવ્ય અને મહિમા. અને સાચું છે આ મહિમા ગપ ગોરા નથી. મહારાજે કહ્યું કે આ સંતોહરી ભક્તો કોઈ મનુષ્ય નથી. અમે આ જીભ ઝાલીને વાત કરીએ છીએ, જોઈએ છે એવું તો કહી શકતા નથી, અને જોઈએ એવું તો કહી શકતા નથી. પણ વિમુખને તો તલ માત્ર છે, મેરું જેવું લાગે. એટલે આપણે મહારાજે કહ્યું સંતોહરી ભક્તો કોઈ મનુષ્ય નથી. અને આપણે આટલું મહારાજે વાત કરતા કોઈ મનુષ્ય નથી, આપણે થાય કોઈ મનુષ્ય નથી. બધા મનુષ્ય જેવા તો દેખાય છે, મહારાજ ભલે મનુષ્ય જેવા દેખાય છે પણ કોઈ મનુષ્ય નથી. આ તો કેટલા પુણ્ય બધા સાધન કર્યા છે, બધા સાધનો અંતે આ સત્સંગનો સત્સંગની પ્રાપ્તિ થાય. એટલે આવા જેટલા ને સત્સંગ મળ્યો છે એના પુણ્યનો પાર નથી, પારાવાર પુણ્ય છે. પણ હવે આ બધું થવા જો હીરાનો વેપાર છે, હીરાનો વેપારમાં બરાબર માણસ ઘણો કમાય અને જાય તો એક સામટા જાય. મારી પાસે બોચાસણ એક હરિભક્તા સુરતના 63 કરોડ રૂપિયા અમે કમાયા હતા આ હીરાના વેપારમાં, શૂન્યમાંથી સર્જન 63 કરોડ રૂપિયા. પણ એક સટ્ટો રમ્યો 65 કરોડ જતા રહ્યા, હવે 2 કરોડ રૂપિયાનો વ્યાજ ભરે છે ઉપરથી માથે દંડ. આવું છે તો જો આપણે આટલી બધી કમાણી કરી, સેવા કરો, ભક્તિ કરો, પુણદાન કરો, વ્રત ઉપવાસ કરો, બધું કરો, પણ જો આ સટ્ટો રમે એટલે આ સટ્ટો એટલે અભાવ ગુણ અમહિમાની વાતો આ બધું કરીએ તો જાય ને ઉપરથી વ્યાજ ભરવું પડે. આવું થાય એટલે આ મહારાજ સીધે સીધી લાઈન છે એમાં કોઈ જો સવરું પડે ને તો કામ થઈ જાય. પણ હવે જો અભાવ ગુણ તો આપણને આવે છે, અભાવ ગુણ આવ્યા જ કરે છે, પણ એને દોષ જાણે, દોષ ગણે. ઘણા તો ભાવગુણ ચોરને ચોર ના કહીએ તો કોને કહીએ, એવી આર્ગ્યુમેન્ટ કરીને અભાવ લીધા રાખે અને બધું મન ધારું કરે, ભગવાનનું ધારું કરે નહીં. ભગવાનને ના પાડી લે પછી જો તમે કરોડ ડોલર મળવાના હોય તો તમે ગમે શરત મૂકે તો કરો કે નહીં? કરોડ ડોલર મળવાના હોય તો એક જે વ્યક્તિ કરોડ ડોલર આપવાના હોય એ ગમે રીતે વર્તા હોય તો વર્તો કે નહીં? તો શ્રીજી મહારાજ કહે છે કે અભાવ ગુણ ના લેવા, બધું વર્તું જ પડે. એમનું રાજીપો એટલે ટ્રિલિયન્સ ઓફ ડોલર ભગવાનનો રાજીપો, તો એના માટે બધું કરવું પડે. એટલે આપણે દયા થઈને આ બધું આજ્ઞા પાડીએ, જે મહારાજે કહ્યું એ આજ્ઞામાં રહીએ અને એ સત્સંગ આવો સત્સંગ કરીએ, એ જ પ્રાર્થના.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સારમાં સાર આવા ભગવાન મળ્યા છે તો, અને ભગવાને જાતે વાત કરી, સંતોએ ગુણાતીત સંતોએ વાત કરી, અભાવ ગુણમાં પડતા નહીં તો તમે જગ જીતી ગયા. અભાવ ગુણ એ ખરેખર ઝેર છે. ઓલું ઝેર તો આપણને આપે કોઈ તો ચાખીએ તો ધામમાં જાય. આ ઝેર છે પણ દેખાતું નથી. અને બધાએ શ્રીજી મહારાજથી લઈને બધા ગુણાતીત ગુરુ અને એકાંતિક ભક્તો, હજારો એકાંતિક ભક્તો થઈ ગયા છે, એ કોઈ અવગુણ અભાવ ગુણ લીધો નથી. અને આપણે શું ખાટવાના છે? શ્રીજી મહારાજે વાત કરી કે આ કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા અહંકાર આ બધા કચરો છે, કચરો. અને આપણે અનંત જન્મથી ઉથામ્યા છે અને તોય એમાં પડતા વાર લાગતી નથી. અભાવ ગુણમાં પડતા વાર લાગતી એક ચપટીમાં રમતું જ હોય તો 15 કિલોમીટરની સ્પીડે અભાવ તો રમતો જ હોય તો મનમાં. પણ એ મહારાજે આટલી મહારાજે મધ્યના 46માં વાત કરી કે અભાવ ગુણ ના લે અક્ષરધામ, અભાવ ગુણ ના લે અક્ષરધામ, બીજું કોઈ માથાકૂટ કરવાની જરૂર નહીં. અને એ ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી અભા, પ્રમુખ સાહેબ મહારાજ, એ તો સખત અપન શું કરે, બધાને હાય હોય ભેગી ભેગી કરવું પડે, ચલાવવું પડે, પણ જરાય ગમતું નહીં. અને અભાવ પણ

0: દેવ ભાવ રાખો, મહિમા સમજો, દાસના દાસ થાઓ. આ બધા આપણા મૂલ્યો છે, એમાં ખૂબ માલ છે. શ્રીજી મહારાજની ખૂબ પ્રસન્નતા છે. આ બધું રાખીએ તો ના ચાલે, પણ આપણે કચરો જ નેરું, કચરો જ આ કામ ક્રોધ લોભ મોહ મન આશા એમ એમાં જ રાખીએ છીએ. તમે એટલી ખબર પડે કે આ ખોટું છે, અભાવ ગુણ ખોટા છે, નથી લેવા જેવા, તો એ ઘણું બધું આવી જાય. અને એ ઝેર છે એવું ભલે બોલાઈ જવાય, તમારે અભાવ ગુણ લઈ લે બધું, પણ તમે જાણી રાખો મનમાં દ્રઢપણે કે આ ઝેર છે. અને શ્રીજી મહારાજે આ આપણા સારા મૂલ્યો આપ્યા છે એમાં ના રાખીએ, એમાં રાહી પણ ના લઈએ કેટલી બધી વાત. એટલે આપણે આ અભાવ ઘણી વાત થોડા કહી રાખી. અને મહારાજે તો પ્રાર્થના કરવાની કહી, હે મહારાજ, હે સંતો, અભાવ ગુણમાં અમે ના રાખીએ, ના પડીએ અને જાગતા રહીએ, એ વાત કરેલી છે. સ્પેશિયલ ફકરો જ મૂક્યો છે કે પ્રાર્થના અભાવ ગુણમાં ના પડીએ, એ પ્રાર્થના છે. તો જે ઓનું ઝેર હોય ને તો તમે અડો જ નહીં. અમારા ત્યાં કોલેજમાં ભણતા હતા ત્યારે એક ભાઈએ કોકોકોલા ઉપર પોઈઝનની પટ્ટી મારી અને કોમન રૂમમાં મૂકી દીધી કે જે કોઈ આવે હતું સાચું જ હતું, એ કોકોકોલા હતું જ, પણ પટ્ટી મારી બધા કોઈ અડે નહીં. અને એક જેને તો કહ્યું તું પી જા, આ સાચું છે, તું પી, હું કહું શા માટે પી. તો જો એટલી બધી સુગ એટલે, અને હવે આ દેખાતું નથી, આ ભાવ ગુણ ઝેર છે અને તમારું જીવન બગાડે ખરેખર. અને બીજા અનેક જે તમારી વાત સાંભળે એનું જીવન બગડે. શ્રીજી મહારાજ ખાસ વાત કહી કે અમારા વચન પાળવા અને અભાવ ગુણ ના લેવો. અને અભાવ ગુણ જે લેતો હોય એની પાસે જ ઊભા ના રહેવું, શ્રીજીમાં આટલું બધું કહ્યું. એટલે આ આપણને સમજાય દેખાય આ વાત, અને આમાં અલગ રહીએ તો કામ થઈ જાય. શ્રીજી મહારાજે વાત કરી, ભલે અમારી સેવા ના કરતો હોય, પર્સનલ સેવા કેટલાને મળે, મહારાજે ભલે અમારી સેવા ના કરતો હોય, પણ જે હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી માની લઈએ છીએ. આ ગ્રહણ ના કરું એ કચરો સુકમ ફેદો, કેટલી સહેલી વાત છે. ભલે અમારી સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ લેતો હોય, આટલું જ. ગુણ લેવાનું બધા બેઠા છે, એમાંથી ગુણ તો હોય નર્યું, અભાવ ગુણમાં રાચતા ના હોય તો મારે એક ગુણ લે, એમાં એક ગુણ લઈને તમે વારે વારે કરો તો કલ્યાણ મોક્ષ થાય અને મહારાજનો અતિશય પ્રસન્નતા થાય. એ મારે કહે કે જે ભલે મારી સેવા ના કરતો હોય પણ ભગવાનના ભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરીએ માનીએ. શ્રીજી મહારાજની પ્રસન્નતા કેટલી મોટી હોય તો આમાં પડવું આ બીજું બધું કાઢી જ નાખવું. અને આ સારા સારા મૂલ્યો છે એ અપનાવવું, એને એ માર્ગે ચાલવું તો કામ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાનની જય.
1: રસપાન કરાવે છે એવા પરમ પૂજ્ય જ્ઞાન વસલ સ્વામીનો પરિચય પહેલે જ દિવસે કોઠારી સ્વામીએ આપણને આપ્યો હતો. 12મા ધોરણ સુધી અમદાવાદની અંદર મીડિયમ ઇંગ્લિશની અંદર અભ્યાસ કર્યો ને ત્યારબાદ વિદ્યાનગરથી એમણે બી મિકેનિકલ કર્યું. સ્વામીશ્રીની આજ્ઞાથી દીક્ષા ગ્રહણ કરી. પણ કહેવત કે છે ને કે દરેક પોતપોતાના પક્ષનું કંઈક ને કંઈક રાખે, એમ કોઠારી સ્વામીએ પણ જ્ઞાન વસલ સ્વામીની એક પાસું આપણને કહ્યું નહોતું. એ મને આજે એમની એક સાથે પધરામણીમાં હું ગયો ત્યારે એમનું એક બીજું પાસું મને જે જોવાનું મળ્યું છે એ આપની સમક્ષ રજૂ કરવાની લાલચ હું રોકી શકતો નથી, એટલે એમની રજા વગર પણ એ આપની સમક્ષ અહીંયા રજૂ કરું છું. ક્ષમા કરજો. આજે એક વડીલને અમે મળવા ગયા હતા, કોઠારી સ્વામી સાથે હતા. વડીલ હમણાં જ અમેરિકા ફરીને આવ્યા. સ્વામીશ્રી માટે એમને ખૂબ માન છે. અમેરિકામાં પણ હ્યુસ્ટનના મંદિરમાં એ પોતે ગયા હતા. આપણી સંસ્થાની દરેક પ્રવૃત્તિથી એ પોતે માહિતગાર છે. આ ઉપરાંત સંસ્થાનો જે વહીવટ છે એ વહીવટથી એ પોતે એટલા બધા ઇમ્પ્રેસ થયેલા છે કે સ્વામીશ્રીના વખાણ તો કરે પણ આપણી સંસ્થાનું જે વહીવટી માળખું છે એના પણ ખૂબ વખાણ આજે એમણે જ્ઞાન વસલ સ્વામી સાથે કર્યા. સામે ખેલાડી પણ એવા હતા કે જેથી કરીને એમની પાસે જે કંઈ વસ્તુ એમને જાણવી હતી એ ખૂબ પ્રેમથી અને મર્મથી જાણી લીધી. એમણે અનેક પ્રશ્નો પૂછ્યા, પછી છેલ્લે એમની જ્યારે મને પણ એમ થયું કે આ કેમ આટલું બધું આ બાબતમાં એમને પૂછે તો એમની સાથે આ જ વિષયની એટલે કે ક્રિકેટની જ કેમ ચર્ચા કરે છે. ક્રિકેટની ચર્ચા કરતા હતા. એ પોતે વલસાડના ખૂબ જાણીતા માજી રણજી ટ્રોફી પ્લેયર એવા આપણા સ્ટેડિયમના સર્જક શ્રી કાંતિભાઈ દેસાઈ KR દેસાઈની સાથે પોતે ચર્ચા કરતા હતા. ત્યારે વાત કરતાં કરતાં એક ખબર પડી કે પોતે પણ આપણે જે રોજ કથામાં જોઈએ છીએ ને કે સચિન તેંડુલકરે ઓફ સ્ટમ્પને લેગ સ્ટમ્પને બધું જે ટેકનિકલ ભાષાની અંદર વાત કરી શકે છે એનું કારણ છે કે પોતે પણ ટેકનિકલી ક્રિકેટના પણ એટલા જ માહિતગાર છે. કારણ કે ગુજરાત રાજ્યના જે અંડર 14 એટલે 14 વર્ષની નીચેના અને 16 વર્ષ નીચેના જે ખેલાડીઓની જે ટીમ છે એ ટીમમાં સતત 3 વર્ષ સુધી એ પોતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલા છે એવા એક સુંદર મજાના ખેલાડી. એટલે ક્રિકેટના ખેલની અંદર તો એ પોતે માહિતગાર હતા પણ સ્વામીશ્રીએ એમને આજે આપણે 4 દિવસથી જોઈ રહ્યા છે કે કથાવાર્તાના જ્ઞાનની અંદર પણ મહારાજની એક એક જે આપણને વાતો કરે છે. 4 દિવસથી આપણે જોઈએ છે કે મહારાજ અને સ્વામી, મહારાજ અને સ્વામી, આ બે જે તુલનાત્મક આપણને વાત કરે છે એટલી બેલેન્સથી એ પોતે વાત કરે છે કે આપણે એમના આ 5 આવતીકાલે અંતિમ દિવસ છે એ પૂરો થઈ જશે તો પણ હું એમ માનું છું કે મહિનાઓ સુધી આ વાત આપણા મગજમાંથી નીકળશે નહીં ને આપણે ગોખ્યા કરશું એવા પરમ પૂજ્ય જ્ઞાન વસલ સ્વામીને વિનંતી કરું કે આજે 4થા દિવસની જે મહારાજ અને તેમના ભક્તો તેમ સ્વામી અને તેમના ભક્તો અંગેની પોતે વાત કરવાના છે એની શુભ શરૂઆત કરે એવી વિનંતી કરું. જય શ્રી સ્વામિનારાયણ.
2: આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમય, કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરિ. શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો, શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણું પાત્ર છો, धारी धर्म धुरा समुद्र सरखा गंभीर ज्ञाने जचो नारायण स्वरूप दास गुणी ने स्नेह जवंदु अहो। श्री स्वामी

जय, शास्त्री जी महाराज नी जय, योगी जी महाराज नी जय, प्रमुख स्वामी महाराज नी जय। गई काले आपणे अपारण अंतर्गत एवी वातो समझता था કે ભગવાન સ્વામિનારાયણ જેવા ભક્તવત્સલ હતા એવા જ ભક્તવત્સલ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે। ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં જે આકર્ષણ રહેલું હતું એવું જ આકર્ષણ આજે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિમાં પણ છે। કે જેમ સેંકડો અને હજારો લોકોને શ્રીજી મહારાજના એક વાર દર્શન કરે, એક વાર એમની વાતો સાંભળે અને મહારાજ પ્રત્યે એમને અદ્વિતીય આકર્ષણ થઈ જતું, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજના એક વખત દર્શન કરે, એક વખત એમની વાતો સાંભળે તો આપણા ગુરુહરિ પ્રત્યે પણ એવા સેંકડો અને હજારો લોકો છે જેમને અપાર આકર્ષણ થાય છે, એમના પ્રત્યે એક અહોભાવની લાગણી થાય છે અને અંતરથી પોતે ઝૂકી જાય છે। ત્યારે શ્રીજી મહારાજે વડતાલના 10મા વચનામૃતમાં જે વાત કરી છે કે ભગવાન અને સંત તો મનુષ્ય જેવા જ દેખાતા હોય, આપણી જેવા જ હોય, બોલવું, ચાલવું, ઊઠવું, બેસવું, હરવું, ફરવું, આંખ, નાક, કાન, મોઢું, હાથ, પગ બધું આપણા જેવું જ હોય, પણ સહેજે મૂર્તિમાં એવું આકર્ષણ રહ્યું હોય, એવી દિવ્યતા રહી હોય કે જે જે જીવ શ્રદ્ધાએ કરીને એમના એક વાર દર્શન કરે એના ઇન્દ્રિયો, અંતઃકરણ, મન એ સર્વેની મૂર્તિમાં તણાઈ જાય। આ બધી વાતો આપણે ગઈકાલે સમજેલા અને છેલ્લે આપણે એમ વાત થયેલી કે આપણે વ્યક્તિત્વનું એક બીજું અદ્વિતીય પાસું એ પણ છે કે શ્રીજી મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો, અનેક સદગુણોએ વિભૂષિત એવો જ ભક્ત સમાજ આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આપણને દેખાય છે, એવી જ રીતે અનેક ગુણે વિભૂષિત છે। આધ્યાત્મિક માર્ગે ચાલતા કોઈ પણ સાધક માટે, કોઈ પણ ભગવાનના ભક્ત માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, નિયમ, નિશ્ચય, પક્ષ ઇત્યાદિ અનંત સદગુણોની જરૂર પડે છે। શ્રીજી મહારાજની કૃપાથી મહારાજના વખતમાં એવા સંતો ભક્તો હતા કે જેમના જીવનમાં ને વર્તનમાં આવા અનંત સદગુણોના દર્શન બધાને થતા, એમ આજે પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી આજે એવો ભક્ત સમાજ છે, સંતો ભક્તો છે જેમના જીવનમાં ને વર્તનમાં આવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, નિયમ, નિશ્ચય, પક્ષ આવા અનંત સદગુણોના દર્શન થાય છે। ત્યારે આપણે સમજી શકીએ કે શ્રીજી મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો એવો જ ભક્ત સમાજ આજે છે। તો એ દ્રષ્ટિકોણ પરથી પણ આપણને સ્પષ્ટ અંતરમાં પ્રતીતિ આવે કે જો એવો ને એવો ભક્ત સમાજ હોય તો શ્રીજી મહારાજ પ્રગટ હોય તો જ થઈ શકે। તો એ દ્રષ્ટિકોણથી પણ આપણો અંતર કબૂલે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે। જ્યારે આપણે સંસ્થાની વાત કરીએ કે સંસ્થાની મૌડીની વાત કરીએ તો લોકો એવું કહે છે કે એન ઇન્સ્ટિટ્યુશન ઇઝ અ લેન્ધન શેડો ઓફ ઇટ્સ લીડર, કે કોઈ પણ સંસ્થા છે એ શું છે તો એના જે મૌડી છે, એના જે મુખ્ય નેતા છે એનો એક લાંબો પડછાયો જ છે। કેમ કે મુખ્ય વ્યક્તિની વિચારધારા ઉપર, એમની આવડત, બુદ્ધિશક્તિ ઉપર અને એમની જીવન ભાવના ઉપર એ સંસ્થાનું કેન્દ્રબિંદુ રહેલું છે। કારણ કે એ જેવા નિર્ણયો લે એવી સંસ્થાનો વિકાસ થાય અથવા તો સંસ્થા તૂટે। એટલે કહે છે કે ઇન્સ્ટિટ્યુશન ઇઝ અ લેન્ધન શેડો ઓફ ઇટ્સ લીડર। બીજી પણ એક વાત કરે છે કે તમે કોઈ પણ પ્રોડક્ટને માર્કેટમાં જુઓ, ધ પ્રોડક્ટ સ્પીક્સ ઓફ ઇટ્સ ટેકનિશિયન એન્ડ મેનેજર, કે કોઈ પણ તમે સામાન્ય વસ્તુ પદાર્થ માર્કેટમાં જુઓ તો એ પદાર્થ હાથમાં લઈને તમને બે વસ્તુ, બે વ્યક્તિનો અંદાજ આવે, એક તો એના ટેકનિશિયનનો કે ટેકનિકલી આ વસ્તુ કેવી રીતે બની હશે, કેવી
સાઉન્ડ પ્રોડક્ટ છે. અને બીજાને મેનેજરનો અંદાજ આવે કે એને ફેક્ટરીમાંથી આ માલ પ્રોડ્યુસ થયો અને માર્કેટ સુધી કેવી રીતે પહોંચાડ્યો, કેવા ભાવમાં અને કેવું નેટવર્ક ગોઠવ્યું હશે. તો આ કહે છે કે પ્રોડક્ટ સ્પીક્સ ઓફ ઇટ્સ ટેકનિશિયન એન્ડ મેનેજર. એમ ભક્ત છે એને જોઈને પણ એના મેનેજરનો, એના ટેકનિશિયનનો વિચાર બધાને આવે કે જો આવા ભક્તો, હરિભક્તો જો આ સંપ્રદાયમાં છે તો એ સંસ્થાના મુખ્ય સૂત્રધાર પ્રમુખ સ્વામી મહારાજ કેવા હશે, એ સંસ્થાના ઈષ્ટદેવ શ્રીજી મહારાજ કેવા હશે. એ સંતોને અને ભક્તોને જોઈને લોકો અંદાજ બાંધી શકે છે. અને ત્રીજી પણ એક વાત કહેવાય છે કે લીડર ઇઝ નોટ મેઝર્ડ બાય ધ નંબર ઓફ ફોલોઅર્સ હી હેઝ. એ કોઈ પણ નેતા છે એની પાછળ કેટલો સમુદાય એ ફરે છે એની પરથી એનો અંદાજ ન કાઢી શકાય. બટ હી ઇઝ મેઝર્ડ બાય ધ નંબર ઓફ પર્સન્સ હી પ્રોડ્યુસિસ ઓફ હિઝ ઓન કાઇન્ડ. કે પોતા જેવા કેટલા સક્ષમ વ્યક્તિઓ પોતાની સંસ્થામાં તૈયાર કરે છે એની પરથી એ નેતાનો અંદાજ બંધાય. તો આ દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ પ્રમુખ સ્વામી મહારાજે બે રીતે કાર્ય કર્યું છે. જબરદસ્ત મોટો ભક્ત સમુદાય દેશ પ્રદેશમાં ઊભો કર્યો છે, પણ સાથે સાથે ક્વોલિટી પ્રોડક્ટ કે એવા નિયમ ધર્મે યુક્ત, એવા નિયમ નિશ્ચય પક્ષે યુક્ત, એવા ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિએ વિભૂષિત એવા હરિભક્તો, એવો ભક્ત સમાજ એમણે તૈયાર કર્યો છે. એટલે કે પોતાના જેવા, પોતે જેવા ભક્ત છે સ્વામિનારાયણ ભગવાનના, એવા ભક્તો પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર તૈયાર કર્યા છે. ત્યારે એ પણ પોતે એક આદર્શ ગુરુ છે એની ચાડી ખાય છે. તો આ બધી વાતો પરથી આપણને દેખાય કે પોતાના કાર્ય પરથી કારણનો અંદાજ આવે. જેમ શ્રીજી મહારાજે કાર્યાણીના વચનામૃતમાં વાત કરી છે કે 10 મણની તલવાર પડી હોય અને પછી એ મ્યુઝિયમમાં હોય અત્યારે તો, કારણ કે અત્યારે તો એવા સમર્થ કાંડા અને બાવડા જોવા મળે નહીં કે 10 મણની તલવાર ઉપાડીને લડવા જાય. પણ મ્યુઝિયમમાં જે ક્યુરેટર હોય, ગાઈડ હોય, તમને કહે કે એક જમાનામાં કેવો યોદ્ધા હતો કે આ તલવાર એક હાથે વીંચતો હતો, તો આપણને અંદાજ આવે ને કે એનું કાંડું કેવું હશે, એનું બાહુબળ કેવા હશે. એમ કાર્ય પરથી કારણની ખબર પડે. તમે જયપુર જાઓ તો ત્યાં જયગઢમાં એક દ્રશ્ય છે, મોટું વોલપીસ છે. એ વોલપીસ એવું છે કે જ્યારે રાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુદ્ધ ચાલુ હતું ત્યારે અકબર પાસે એક સેનાપતિ હતા, અને એ સેનાપતિ એવા હતા કે રાણા પ્રતાપની સામે 1-to-1 લડી શકે એવો સમર્થ હતો. એ 7.5-8 ફૂટનો કદાવર માણસ. એટલે રાજા અકબરે પોતાના આ સેનાપતિને રાણા પ્રતાપની સામે મોકલ્યા. બંને 7-7.5 ફૂટના કદાવર માણસો અને બંને આમ ભાલા રમી શકે, તલવાર રમી શકે, અને એ બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું. બંને બાજુની સેના ઊભી રહી ગઈ એકવાર લડતી અને આ બંનેનું યુદ્ધ જોતા હતા, કારણ કે બંને યુદ્ધમાં પણ એવા હોશિયાર, બંને એકબીજાના ઘા રોકતા હતા, બંને આફી ગયા હતા. પણ બંનેને ખબર હતી કે જો એકવાર મારાથી ચૂક થશે અને સામેવાળાનો ઘા મારી ઉપર પડશે એટલે મારા 2 કટકા કરી નાખશે. એ યુદ્ધ ચાલ્યું પણ પછી રાણા પ્રતાપે કહ્યું કે એમ કર, તને હું 1 ઘા મારવા દઉં અને પછી હું તને 1 ઘા મારું, પહેલો ચાન્સ તને. એટલે અકબરના સેનાપતિએ રાણા પ્રતાપ ઉપર ઘા કર્યો અને રાણા પ્રતાપે કાંડાથી એનું કાંડું અથડાયું, બંનેના કાંડા ઉતરી ગયા. અને પછી રાણા પ્રતાપે ઘા માર્યો છે, એ ઘા નો આટલો મોટો વોલપીસ છે. આ સાચી બનેલી વાત છે. રાણા પ્રતાપે માથા ઉપર ઘા માર્યો તો માથામાં લોખંડની હેલ્મેટ એના 2 કટકા થઈ ગયા, માણસના એ ઉભા 2 ફાળિયા થઈ ગયા, ઘોડા હતા ઘોડો તો એના 2 કટકા થઈ ગયા, જમીનમાં 1.5 ફૂટ ખાડો પાડી દીધો. એ કેવી તાકાત હશે, ઘા કેવો હશે, એ આખું દ્રશ્ય છે. આટલું મોટું વોલપીસ, આખા 2 ફાળિયા રીસર, જેમ લીંબુના 2 ફાળિયા કરીએ ને એમ, એનું બખ્તર કેવું, એ માણસે બખ્તર લોખંડનું પહેરેલું હતું, એ લોખંડના બખ્તરના 2 કટકા કરી નાખ્યા, એ ઘા કેવો હશે. હવે અંદાજ માંડીએ તો આપણને એમ થાય કે શું થાય, આપણને ખાલી પંપાળા માટે ગાલ ઉપર 2 વાર આંગળી ફેરવે ને રાણા પ્રતાપ તો 4 દાંત પડી જાય. આવો હાથ જેનો હોય એ ખાલી વાલ કરે ને 2 વાર તો 4 દાંત આપણા પડી જાય. એટલે કાર્ય પરથી કારણની ખબર પડે કે માણસ આવું કાર્ય કરી બતાવે તો એનામાં શક્તિ કેવી હશે. એમ આવો ભક્ત સમાજ શ્રીજી મહારાજના વખતમાં દેખાતો એવો જ ભક્ત સમાજ આજે દેશ પરદેશમાં, અને હજી ભારતમાં તો ઠીક છે, અમેરિકામાં તો હળાહળ કળિયુગ અને હળાહળ રજોગુણની વચ્ચે આવો ભક્ત સમાજ દેખાય
ત્યારે આપણે જાણીએ કે શ્રીજી મહારાજ સાક્ષાત પ્રગટ છે, કે જેવા શ્રીજી મહારાજ હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ છે, ને તો આવો ભક્ત સમાજ અત્યારે આપણને જોવા ના મળે. એ ભક્ત સમાજ કેવો, તો ભક્તોના તો અનેક ગુણ રહેલા છે. પહેલી જ સેવાની વાત, શ્રીજી મહારાજે સેવાનો મહિમા ખૂબ કહ્યો છે મધ્યના 25મા વચનામૃતમાં. મહારાજે કહ્યું કે આ ઉકા ખાચર જેવી સેવા કરવાનું જો વ્યસન પડે તો એના અંતઃકરણની જે મલિન વાસના છે તે સર્વે નાશ પામે છે. વળી મધ્યના 41મા વચનામૃતમાં મહારાજે વાત કરી કે જેમને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનને ભગવાનના ભક્તની સેવા મળે ત્યારે પોતાનું બહુ જ મોટું ભાગ્ય માનીને સેવા કરવી. આપણે મંદિરમાં આવ્યા હોય ને આપણને જે સેવા મળીએ, સાફ સુફીની સેવા મળી, પીરસવાની સેવા મળી, બૂટ ચંપલ સાચવવાની સેવા મળી, સભા વ્યવસ્થાની સેવા મળી, સાફ સુફીની મળી, જે સેવા મળી પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા માની કે ઓહો, પુરુષોત્તમ નારાયણના દરબારમાં, પ્રમુખ સ્વામી મહારાજના દરબારમાં મને આ સેવા મળી, ઓહો મારા બહુ મોટા ભાગ્ય, એમ સમજીને સેવા કરવી, એવી વાત આપણને શ્રીજી મહારાજે શીખવાડી છે. એટલે આવો સેવાનો મહિમા મહારાજે કહ્યો છે. ત્યારે મહારાજના વખતમાં પણ એવા ભક્તો હતા અને આજે પણ છે કે આવો સેવાનો મહિમા સમજી સર્વ પ્રકારે આવી સમજણ રાખીને તને મને ધને ભગવાન અને સંતને સેવાએ કરીને રાજી કર્યા છે. શ્રીજી મહારાજ ત્યાં ગઢડાનું મંદિર જ્યારે બાંધતા હતા તે વખતે બધા કાઠી દરબારોએ સેવા લખાવી, 2000 રૂપિયા 3000 રૂપિયાની સેવાઓ બધાએ લખાવી. એટલે અત્યારના જમાનામાં તો લાખો રૂપિયાની એ સેવા કહેવાય, કારણ કે શ્રીજી મહારાજના વખતમાં 12 રૂપિયે તોલો સોનું હતું અને ગોલ્ડ છે એ ઇન્ટરનેશનલ કરન્સી કહેવાય, આંતરરાષ્ટ્રીય નાણું, કે તે જમાનામાં કોઈ પણની કિંમત, રેવન્યુ કે કોઈ પણ વસ્તુ હોય આજેની કિંમત શું છે તો એ સોના પ્રમાણે નક્કી થાય કે તે વખતે સોનાની કિંમત શું હતી ને આજે શું છે. સોનું છે આંતરરાષ્ટ્રીય નાણું કહેવાય. તો 12 રૂપિયે તોલો સોનું તે વખતે 2000 રૂપિયાની સેવા, એ 250 તોલા સોનાની સેવા કરી કહેવાય. આજે 250 તોલા સોનાની સેવા કરે એટલે એટલી કિંમતની સેવા થઈ કહેવાય. પણ લાઈનમાં દુબળી ભટ્ટ મહારાજ પાસે આવ્યા અને માથેથી ફાડ્યું ઉતાર્યું અને એક પછી એક આંટો ખોલતા ખોલતા 13 દોકડા શ્રીજી મહારાજના હાથમાં આપ્યા અને મહારાજને કહે કે મહારાજ અમારી સેવા. મહારાજ બહુ રાજી થયા અને મહારાજ કે ગોપીનાથ મહારાજની જય. ત્યારે બધા કાઠી દરબાર એમ થયું કે અમે લોકોએ આટલી સારી સેવા કરી છે અને મહારાજ જય બોલાવી નહીં, અને આને વળી દુબળી ભટ્ટ આવો ગરીબ માણસ એને તો વળી એવી શું સેવા કરી નાખી હશે કે મહારાજ ગોપીનાથ મહારાજની જય બોલાવે છે. ત્યારે કે મહારાજ શું જય બોલાવો છો, શું દુબળી ભટ્ટે સેવા કરી. મહારાજ કે જો આ 13 દોકડા એમણે આપ્યા. ત્યારે બધા કાઠી દરબારો હસ્યા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જો તમારા બધાના ઘરે તો માણકીઓ પૂછડા ઝાટકે છે અને 3-3, 4-4 પેઢીનું બાજુ પર રાખીને તમે અમને સેવા આપી છે, અને આ બિચારા ભગતે તો પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે, પોતાની મરણ મૂડી પણ એમને રાખી નથી, એટલે ગોપીનાથ મહારાજની જય અમે બોલાવી. પણ જો આવા ભક્તો હતા કે સેવાનો મહિમા સમજી પોતાના ભાગ્યની ભાગ્ય માનીને આવી રીતે સર્વસ્વ સમર્પણ કરતા, એમ આજે પણ એવા હરિભક્તો છે. રાજકોટમાં જ્યારે શિખરબદ્ધ મંદિર બંધાતું હતું એના આગળના વર્ષોમાં લખણી ચાલુ હતી, બધા હરિભક્તો લખાવા આવતા હતા સેવા. ઘણા બધા હરિભક્તોએ ખૂબ સારી સેવા લખાવી. એમાં ત્યાં રૈયા રોડ વિસ્તારના એક હરિભક્ત છે નારાયણભાઈ, એ સ્વામી પાસે આવ્યા. સ્વામી એમને વર્ષોથી ઓળખે, કારણ કે યોગીજી મહારાજના વખતથી કાયમ અન્નકૂટનો ઉત્સવ ગોંડલ કરવા માટે જાય. એમને ફરસાણની સામાન્ય લારી છે એટલે ત્યાં અન્નકૂટ વખતે બધી હરિભક્તોની બધી રસોઈ બનાવવા માટે જાય, યોગી મહારાજ એમને આજ્ઞા કરેલી. એટલે સ્વામી એમ વર્ષોથી ઓળખે પણ અત્યંત સામાન્ય સ્થિતિના હરિભક્ત. એ આમ લાઈનમાં આવ્યા ને એ કંઈ બોલે પહેલાં સ્વામીએ જ એમનો હાથ પકડીને કીધું, નારાયણભાઈ તમારે રોજ 11 માળા ફેરવવાની કે મંદિર સર્વોપરી થઈ જાય, સંતો હરિભક્તોની બધાની તબિયત સારી રહે, કંઈ નુકસાન બીજું કંઈ અહીંયા અકસ્માત ના થાય અને બધાની સેવા પૂર્ણ થઈ જાય. કે ના સ્વામી, એ તો હું ફેરવીશ રોજ 11 માળા તમે આજ્ઞા કરીએ એટલે, પણ મને કંઈક પૈસાની સેવા કહો. સ્વામી કે તમારી બધી સેવા આવી ગઈ. તો કે ના સ્વામી કંઈક સેવા કહો. સ્વામી કે તમારી બચત કેટલી થાય. એ નારાયણભાઈ હસવા માંડ્યા કે સ્વામી બચતને કોણ પૂછે છે, એક જ ટાઈમ ખાઉં છું બપોરે અને રાત્રે લોટો પાણી.

0: હું બધી સેવા કરી શકું.
1: સાંઈ કે સારું, તો તમે 5 રૂપિયાની સેવા કરજો. એ કે નાના સ્વામી થોડાક વધારે કહો, 5 તો ઓછા કહેવાય, થોડાક વધારે કહો. હવે આગળ પાછળ બધા હરિભક્તો હજારોમાં લાખોમાં સેવા લખાવતા હતા. કે ના સ્વામી કહો. અને ઋષિરામ ભક્ત ભગવાનનો સંબંધ કેવો હોય, આજુબાજુ ઉભેલા બધા સંતો એ વખત એ દ્રશ્ય જોયું. સ્વામીએ ત્યાં સુધી નારાયણભાઈનો હાથ પકડી રાખેલો કે બાપા વધારે કહો. સ્વામી કે સારું 11 રૂપિયાની સેવા કરજો. સ્વામી કે ઉતાવળ ના કરતા, તમે તમારે શાંતિથી 2-3 વર્ષે પૂરા કરજો. એ કે નાના સ્વામી એમ તો હું 1 વર્ષમાં 11 રૂપિયા પૂરા કરી દઈશ. કે બોલે કેફથી બોલે, હા એ નાના સ્વામી એમ તો 1 વર્ષમાં 11 રૂપિયા પૂરા કરી દઉં. કે હજી વધારે કહો. એમ કરતા કરતા બાપાને છે 125 રૂપિયા સુધી લઈ ગયા. પછી સ્વામી કે બસ હવે તમારી સેવા પૂરી થઈ ગઈ, હવે આગળ તમે બોલતા નહીં. કે નાના સ્વામી હું 125 રૂપિયાની સેવા કરી દઈશ. 3 વર્ષે ભગતે 125 રૂપિયા પૂરા કર્યા. પણ એ સેવા લખાવીને દરવાજાની બહાર આમ રૂમની બહાર જતા હતા, બીજા હરિભક્ત નજીક આવી ગયા. યોગી સ્વરૂપ સ્વામી, કોઠારી સ્વામી બીજા હરિભક્તની ઓળખાણ સ્વામીને કરાવતા હતા, પણ સ્વામીનું એ તરફ ધ્યાન જ નહીં. સ્વામી એક ધારું નારાયણભાઈ સામે આમ જોઈ રહ્યા. સ્વામીના બંને આંખમાં આંસુ આવી ગયા અને પોતાના ગાતરિયાથી સ્વામી આંખ લૂછી. સ્વામી કે દુબળી ભટ્ટની જેવી સેવા નારાયણભાઈની થઈ ગઈ. અને પછી આ બાજુ ફરી અને યોગી સ્વરૂપ સ્વામીનો હાથ પકડ્યો. સ્વામી કે કોઠારી હવે તમારું મંદિર થઈ જશે, હવે બાકી નહીં રહે કાંઈ. કારણ કે જો આવા નાના હરિભક્તને પણ આટલી એક ભાવના હોય કે મારે સેવા કરવી છે મંદિરની, પછી મંદિરમાં શું બાકી રહે. સ્વામી કે કોઠારી તમારું મંદિર હવે થઈ ગયું, પૂરું થઈ જશે. તો મહારાજે આવી રીતે દુબળી ભટ્ટની સેવા સ્વીકારી, પણ મહિમાથી આવી રીતે એનું ગાન કર્યું કે ગોપીનાથ મહારાજની જય એમ સ્વામી આવું બોલ્યા. સ્વામી કે તમારું મંદિર હવે થઈ ગયું. એ જ શબ્દો છે, જુદી રીતે. પણ જો આવા ભક્તો મહારાજના વખતમાં તો આજે છે અને સેવા તો સર્વસ્વ અર્પણ કરે, પણ મરજી જાણીને સેવા કરતા. શ્રીજી મહારાજ ત્યાં જમરાડામાં હતા, ત્યાં ગંગારામને ત્યાં, અને મહારાજ જમવા બેઠા અને ગંગારામના પત્નીએ બધી રસોઈ બનાવી હતી. મહારાજ પહેલી જ વખત એમના ઘરે જમવા પધારતા હતા એટલે મહારાજને ખૂબ આગ્રહ કરીને જમાડ્યા. મહારાજ કે તમે અમને જમાડો છો, પણ અમારે તો અહીંથી તાત્કાલિક અત્યારે કાર્ય નહીં પહોંચવું છે, બપોરે ને બપોરે અમારે બપોરા કરવા જ નથી, અને તમે આટલું જમાડો છો. નાના મહારાજ જમો એમ કરીને એમ આકંઠ તૃપ્ત કરી દીધા મહારાજને. મહારાજ કે હવે મારાથી ઘોડે સવારી નહીં થાય, હવે હું ઘોડા ઉપર નહીં બેસું, ઘોડો ચાલતો ને ઉછળે તો મારાથી હવે બેસાશે નહીં. એટલે ઘોડો નાજા જોગ્યાને આપી દીધો. મહારાજ કે ગાડું જોડો, લાંબુ ગાડું જોડ્યું, ગાડલા પાથરે મહારાજ સૂતા ગાડલામ, અને આગળ આ જમરાડાના ગંગારામ હતા એ પોતે ગાડું ચલાવતા હતા. પણ એટલી ફર્સ્ટ ક્લાસ રીતે ગાડું ચલાવતા હતા કે મહારાજને જરા આમ ખાડા ટેકરા આવે તો જરા ઓળંગી જાય ને મહારાજને જરા આંચકા ન આવે. થોડી વાર મહારાજ સૂતા હશે ને પછી પાછો તડકો શરૂ થયો એટલે મહારાજ જાગ્યા. આગળ આવીને મહારાજ બેઠા અને મહારાજે બે બળદ જોયા અને મહારાજ ખુશ થઈ ગયા. મહારાજ કે વાહ ગંગારામ, તમારા બળદ તો બહુ જાતવાન છે. અને પછી એકદમ ગંગારામની સામે જોઈને મહારાજ કે ચલાવનારો જાતવાન છે. કે આટલું બોલ્યા અને ગંગારામે તરત બળદની રાસ હતી એ શ્રીજી મહારાજના હાથમાં આપી દીધી કે મહારાજ આપની દ્રષ્ટિ પડી તે હવે આ બે બળદ એ તમારા અને બળદનો ચલાવનારો હું એ તમારો, કૃષ્ણાર્પણ. મહારાજ કે ભગત અમને તો સારું લાગ્યું એટલે અમે વખાણ કર્યા, અમારે કંઈ જોઈતું નથી. કે મહારાજ આપની દ્રષ્ટિ પડી અને આપના અંતરમાંથી આ શબ્દો નીકળ્યા એટલે હવે આ બે બળદ ઘરે પાછા આવે નહીં, હવે પાછા નહીં લાવવાના, અને હુંય પાછો ના જોઉં. મહારાજ કે ભગત હજી તમારા તો બૈરા છોકરા છે, પૈણાવા લાયક છે હજી છોકરા દીકરીઓ બધી, એટલે તમે જાઓ પાછા. પણ બે બળદ કે મહારાજ તમારી સેવામાં. અને મહારાજ કાર્યાણી ગયા અને ત્યાં અવસ્થા ખાચાના દરબારમાં સાંજે સભા થઈ અને મહારાજે સભાની વચ્ચે આ ગંગારામને ઊભા કર્યા અને બધા કાઠી દરબારોની વચ્ચે આ પટેલના વખાણ કર્યા. મહારાજ કે અમને સર્વસ્વ બધું આપી રહ્યા, અમારી મરજી જાણી અને એમણે સેવા કરી છે. અને તે વખતે શ્રીજી મહારાજ બોલ્યા કે જેમ બળીએ સર્વસ્વ અર્પણ કર્યું પોતાનું, એમ આજે ગંગારામે પોતાનું સર્વસ્વ અમને અર્પણ કર્યું છે. કારણ કે પોતે પણ સર્વસ્વ અર્પણ થઈ ગયા, જેમ બળીરાજે પોતાનો દેહ પણ છેલ્લે આપી દીધો ભગવાનને, એમ પોતે પણ સર્વસ્વ અર્પણ થઈ ગયેલા. અને પછી મહારાજ બોલ્યા કે પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી જેમ બળીરાજાનું આખ્યાન ગવાશે એમ અમારા ગંગારામનું પણ આખ્યાન ગવાશે. જો આજે આપણે ગાયું ને 200 વર્ષ પછી, કારણ કે શ્રીજી મહારાજનું વરદાન છે. જો કહેવાનું શું કે આવી રીતે મરજી જાણીને પોતે સેવા કરતા. આણંદના આપણા હરિભક્ત છે અરુણભાઈ, સંયોજક છે અત્યારે, એમનો એક દીકરો સાધુ પણ છે. એ અરુણભાઈ 1983 સાલમાં પોતે તો અત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર છે, આપણા નિષ્ઠાવાન હરિભક્ત છે. તે 83 સાલમાં જે સ્કૂટર નવું લીધેલું

અને બોચાસન સ્વામી પાસે પ્રસાદીનું કરાવવા ગયા. સ્વામી ઠાકોરજીના દર્શન કરવા માટે ઉપર ગયા હતા, નીચે ઉતરતા હતા અને સંતોએ વાત કરી કે અરુણભાઈનું સ્કૂટર પૂજન કરવાનું છે. સ્વામી કે વાહ, અરુણભાઈએ સ્કૂટર લીધું. ત્યાં સુધી સ્વામી રોજ એને સાયકલ ઉપર ફરતા જોતા હતા. બધી સભાઓમાં જવાનું હોય આણંદ ને આજુબાજુના ગામોમાં તો ત્યાં વળી બસમાં જાય, પણ આણંદમાં બધે સાયકલ ઉપર જ ફરતા. તો સ્વામી નીચે આવ્યા અને પછી ઠાકોરજી મૂકેલા હતા સંતો, સ્વામીએ પૂજન કર્યું, ચાંદલા કર્યા, તિલક ચાંદલો કર્યો, અરુણભાઈને ચાંદલો કર્યો. સ્વામી દરમિયાન પૂછતા હતા એમની ટેવ પ્રમાણે કયું સ્કૂટર છે અને શું ભાવ આવ્યો ને કેટલી એવરેજ આપે એને બધું પૂછતા હતા. અને છેલ્લે આમ આખી એક પ્રદક્ષિણા કરતા કરતા સ્વામી ચાર પાંચ જગ્યાએ ચાંદલા કર્યા. અને અરુણભાઈને એમ થયું કે બધે ચાંદલા કર્યા તો ચાવી ઉપર ચાંદલો કરે, એટલે હાથમાં ચાવી હતી અને સ્વામીને આમ ચાંદલો કરવા માટે આમ ચાવી ધરી અને ધરી અને સ્વામી લઈ લીધી. સ્વામી કે હારું, તમારા મંદિરમાં સેવામાં આપવું હોય તો અમે રાજી છીએ. લે ચાંદલો કરવા માટે ચાવી ધરેલી, એ સ્વામી હાથમાં લઈ લીધી ચાવી. સ્વામી કે સારું, તમારી ભાવના છે તે સારું. આટલું બોલ્યા અને અરુણભાઈએ તરત મન ફેરવી નાખ્યું. સ્વામી કે બાપા, એટલા માટે જ હું લાવ્યો છું. આપણે બોચાસન મંદિરમાં આપણે એકાઉન્ટન્ટ છે અને બપોરે બોરસદ કે આણંદ આવવું હોય છે તે 11-12 વાગે બસમાં બેસીને આવે છે. વળી એની પાસે કેશ ને ચેક ને બધું હોય મંદિરનું, એની કરતાં પોતાનું વાહન હોય તો બહુ સારું. એટલે ઘણા વખતથી મારા મનમાં ઈચ્છા હતી એટલે પછી આ એની માટે જ હું લાવ્યો છું. તરત પોતાનું મન ફેરવી નાખ્યું. આને ખરેખર ભક્તપણું કહેવાય. આ ટાઈમે ન થઈ શકે. આ તમે વિચારજો ઘરે જઈને, ખાલી એમ માનસી કરજો કે આવું કંઈક થાય તો ધ્રુજારી આવી જશે. 18 વર્ષની નોકરી પછી ગાડી લીધી હોય, એ લોન ઉપર લીધી હોય 50%, અને પ્રમુખ સાહેબ પાસે પૂજન કરાવવા જાવ અને પ્રમુખ સાહેબ ધબ્બો મારી દે તો ધ્રુજી જઈએ. હા, પણ જો આવા ભક્તો આવી સમજણ. પણ અરુણભાઈ આ પ્રસંગની વાત કરે છે કે મેં બાપા આવું બોલ્યા પછી હું આવું બોલ્યો અને તે વખતે સ્વામીજી મારી આમ સામું જોયું અને એ આંખો એમાંથી જે આમ પ્રેમનો ધોધ વરસતો હતો. સ્વામી પણ આંખ દ્વારા કહી રહ્યા હતા કે હું પણ જાણું છું કે મેં આ સેવા લીધી અને તમે જે બોલ્યા એ તમારું મન તમે તાત્કાલિક મારી રુચિમાં ફેરવી નાખ્યું. એ પણ સ્વામી જાણતા હોય એ બધા ભાવ સ્વામી આંખ દ્વારા કહી દીધા. અરુણભાઈ કે હજી એ આંખો ભૂલાતી નથી, હજી એ મૂર્તિની સ્મૃતિ એમની એમ ઈદમ સાંભળે છે. અને પૂજા કરવા બેસું ત્યારે પહેલી એ મૂર્તિ સાંભળે કે બોચાસનમાં 83 સાલમાં સ્કૂટર લઈને ઉભેલો અને આવી રીતે સ્વામી મારા હાથમાંથી ચાવી લીધેલી. કારણ કે સ્કૂટરની ચાવી લીધી તો આજે ગાડીની ચાવી આપી છે, ગાડીમાં ફરે છે, સુખી છે. પણ જો કહેવાનું શું કે આવી ભક્તોની સમજણ હતી કે મહારાજની મરજી જાણીને પોતે સેવા કરતા તો જેમ ગંગારામે બળદની રાસ શ્રીજી મહારાજના હાથમાં તરત આપી દીધી એમ અરુણભાઈએ શ્રીજી પ્રમુખ સ્વામી મહારાજે ચાવી લીધી, તરત સમજણ પાકી રાખી લીધી. તો આવી રીતે મરજી જાણીને પોતે આવી રીતે સેવા કરતા તો આવા ભક્તો હતા શ્રીજી મહારાજના વખતમાં. અને આજે પણ આવા ભક્તોના આપણને દર્શન થાય છે. સાથે સાથે સેવાનો એક બીજો દ્રષ્ટિકોણ એ છે કે પોતાનું માન મૂકીને, દરજ્જો મૂકીને, સ્ટેટસ મૂકીને જે સેવા કરવી એ બહુ જ અઘરી વસ્તુ છે. માણસ બીજી રીતે સેવા કરે, આર્થિક રીતે કરી નાખે સેવા, પણ માન મૂકીને દેહ કરીને સેવા કરવી એ બહુ જ અઘરી છે. શ્રીજી મહારાજના વખતમાં શિવલાલ શેઠના પિતાશ્રી ભગા દોશી એ પોતે મોટા નગર શેઠ હતા અને ભાવનગર દરબારમાં એમની ખુરશી પડતી. અને તે વખતે એ 9 લાખ રૂપિયાના આસામી હતા, જ્યારે 10 કે 12 રૂપિયા તોલો સોનું હતું એ વખતે 9 લાખ રૂપિયા એમની પાસે હતા. એટલે અત્યારના તો 9 કરોડ રૂપિયા જેવું થઈ ગયું. અને પ્રતિષ્ઠિત વ્યક્તિ આખા જૈન સમાજમાં એ પોતે આગેવાન હતા. પણ શ્રીજી મહારાજના અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હતા. અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે ભગા દોશીનું બહુ સ્થૂળ શરીર હતું, શરીર બહુ જાડા હતા, પણ ગઢડામાં કે વડતાલમાં કે કારણીમાં જ્યાં પણ ઉત્સવ સમયે શ્રીજી મહારાજ ઉજવે ત્યાં અગાઉથી 1 અઠવાડિયા પહેલાં પોલે પહોંચી જતા. કોઈ સ્વયંસેવક દળની નોંધણી નહોતી થતી, હા, તોય અગાઉથી પોલે પહોંચી જાય. અને એ ભગા દોશી આટલા મોટા નગર શેઠ હોવા છતાં સવારે 4 વાગે ઉઠી અને રસોડામાં જાય તૈયાર થઈને અને રસોઈયાઓ પાસે બધી રસોઈ ચાલુ કરાવી દે. આગલે દિવસે રાત્રે બધા મહિલા મંડળને ભેગા કરીને બધાને એને શાક કપાવી રાખ્યું, બધી સેવા કરાવી રાખી હોય. 6 વાગ્યા સુધી રસોડામાં ઉભા રહે ભગા દોશી અને પછી શ્રીજી મહારાજ ત્યાં લીમતરું નીચે પૂજા કરવા આવવાના હોય એટલે પૂજાની બધી સામગ્રી ગોઠવવાની હોય એ ગોઠવે. હરિભક્તો માટે પોતે પાથરના જાતે પાથરતા. પછી કોઈ હરિભક્ત ત્યાં ઉતારે આવ્યા હોય, કોઈ વૃદ્ધ હોય, અશક્ત હોય, એને પોતે પોતાના માણસો દ્વારા ગરમ પાણીની ડોલ પહોંચાડાવતા. સભા પૂરી થાય એટલે પાથરણા ઉચકી લે અને આ બાજુ
થાળ તૈયાર થઈ ગયો હોય એટલે બ્રાહ્મણ પાસે થાળ વાસુદેવ નારાયણના ઓરડે મોકલી દે. ત્યાંથી પછી બધા હરિભક્તોને જમાડવાની વ્યવસ્થા, પીરસવાની ટેબલ ને બધું જે ગોઠવવાનું હોય એ બધું ગોઠવાડે, માથે ઉભા રહીને બધું કરાવડાવે. પોતાના દીકરાના લગ્નમાં જેમ બધી વ્યવસ્થા બાપ કરતો હોય એવી રીતે ભગા દોશી નિર્માનીપણે દરેક સમય આ ઉત્સવમાં આવા મોટા નગરશેઠ હોવા છતાં પણ પોતે સેવા કરતા. અને છેલ્લે સાંજે પોતે થાકી રહે તોય ઉતારે બધાને દાંતણ પોતે જાતે મોકલાવતા. અને એવા મોટેરા હરિભક્તો હોય એને જાતે પોતે પૂછલી દેતા કે કંઈ તકલીફ હોય તો કહેજો, ઉતારાની, રહેવાની, જમવાની, નાવા ધોવાની બધી. આવી સેવા કરતા તે અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે શ્રીજી મહારાજની અમી દ્રષ્ટિ ભગા દોશી ઉપર કાયમ રહેતી. આ એક વાક્ય લખ્યું છે, પણ એક વાક્યની કિંમત કેટલી. શું લખ્યું છે કે શ્રીજી મહારાજની અમી દ્રષ્ટિ કાયમ ભગા દોશી ઉપર રહેતી, કે કાયમ એમની ઉપર કૃપા પ્રેમની દ્રષ્ટિ રહેતી. તો જો આવા હરિભક્તો મહારાજના વખતમાં હતા કે પોતે આવા પ્રતિષ્ઠિત હોય સમાજમાં, પણ ઉત્સવ સમયમાં આવે કે શ્રીજી મહારાજ પાસે આવે ત્યારે પોતે એકદમ હલકા થઈને સેવા કરતા, એકદમ નીચા રહીને પોતે સેવા કરતા, અને જેમ પોતે સર્વસ્વ દેહ કરીને પોતે આ ઝૂકી જતા. તો આવા હરિભક્તો મહારાજના વખતમાં હતા, એવા હરિભક્તો આજે પણ આપણા સંપ્રદાયમાં છે. અમેરિકામાં કેલિફોર્નિયા સ્ટેટમાં લોસ એન્જલસમાં આપણા હરિભક્ત છે જીતુભાઈ મહેતા, એ પોતે ત્યાં અત્યારે નાસામાં સાયન્ટિસ્ટ છે. નાસા એટલે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એસોસિએશન, જે અમેરિકાની સંસ્થા ઉપગ્રહને રોકેટ્સને બધું લોન્ચ કરે છે અંતરિક્ષમાં, એ નાસા લોન્ચ કરે છે. અને આખી દુનિયાની અગ્રીમ કક્ષાની, પ્રથમ કક્ષાની આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂટ કહેવાય. એ નાસામાં આ જીતુભાઈ મહેતા પોતે વૈજ્ઞાનિક છે, સાયન્ટિસ્ટ. અને કેવા વૈજ્ઞાનિક છે, 270 ધોળિયા અમેરિકન વૈજ્ઞાનિકો એમના હાથ નીચે કામ કરે છે. ખ્યાલ આવ્યો, 270 ધોળિયા અમેરિકન વૈજ્ઞાનિકો એમના હાથ નીચે કામ કરે છે. જીતુ મહેતાને 30 રાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે. અને હમણાં જે 2 વર્ષ પહેલા અમેરિકાએ માર્સ ઉપર જે વોયેજર મોકલ્યું 3 કે 4 વર્ષ પહેલા, એ વોયેજરમાં જે રિમોટ સેન્સિંગ, એટલે ત્યાં અહીં બેઠા બેઠા ત્યાં મંગળના ગ્રહ ઉપરના ફોટોગ્રાફ પાડી શકે ને તરત બીમ થઈને, અને લાખો કિલોમીટર દૂર અહીંયા પૃથ્વી ઉપર એઝ ઇટ ઇઝ એ ફોટોગ્રાફ મળી જાય, એ જે રિમોટ સેન્સિંગની આખી ટેકનોલોજી એ જીતુ મહેતાએ ડેવલપ કરેલી. એટલા બુદ્ધિશાળી વૈજ્ઞાનિક છે, અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત છે, વેસ્ટ ઝોનના આપણા કમિટીમાં ટ્રસ્ટી છે, ફર્સ્ટ ક્લાસ પૂજાપાઠ કરે છે, બફકાદાર તિલક ચાંદલો કરે છે. આ વોયેજરમાં જે રિમોટ સેન્સિંગ એમને મોકલ્યું એની માટે અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટને એમને વ્હાઇટ હાઉસમાં બોલાવીને એમનું સન્માન કરેલું છે. હમણાં અમેરિકાના અત્યારે તત્કાલીન પ્રમુખ છે જ્યોર્જ બુશ, એમણે પણ આગલી ટર્મ વખતે જીતુભાઈ મહેતાને વ્હાઇટ હાઉસમાં બોલાવીને એમનું સન્માન કરેલું, કારણ કે 30 જેટલા તો રાષ્ટ્રીય એવોર્ડ એમને મળેલા છે, બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. પણ બિલ ક્લિન્ટનને મળવા માટે, એમની પાસેથી પુરસ્કાર મેળવવા માટે જ્યારે વ્હાઇટ હાઉસમાં ગયા, બફકાદાર તિલક ચાંદલો કરીને ગયેલા અને કેપ સાથે, ખિસ્સામાં પોકેટ કેલેન્ડર લઈને પ્રમુખ સ્વામીનું, અને હાથમાં જે બેગ હતી એમાં બ્રોશર ભરાઈને ગયા હતા કે જો ચાન્સ મળે તો અમેરિકાના પ્રમુખને આજે મહિમા ઠપકારી દેવો છે બરોબર. જો મને પૂછે કે વોટ ઇઝ ધીસ ઓન યોર ફોરહેડ, જો આ કપાળ ઉપર શું છે એવું જો પૂછે, ભૂલથી જો એ પૂછી બેઠો તો મહારાજ સ્વામીનો મહિમા કહી દેવો છે આજે, કે કોણ શ્રીજી મહારાજ ને કોણ પ્રમુખ સ્વામી મહારાજ. ચાન્સ જોતા હતા. અને એ દરમિયાન એમની વાતચીત પણ આ બધી મહિમાની થયેલી. જ્યોર્જ બુશે તો એમને પૂછેલું અને વાતચીત બધા તિલક ચાંદલાને મહિમાની કરેલી. પણ જો આવી રીતે પોતે નિષ્ઠાવાન હરિભક્તને આટલી અસ્મિતાવાળા, હવે આટલા મોટા માણસ છે તો આપણે વચ્ચે વાત કરી લઈએ, અને વ્હાઇટ હાઉસમાં અને નાસાની ઓફિસમાં બેસતી વખતે એમને તિલક ચાંદલો કરવાની શરમ આવતી નથી, અને 5,000 રૂપિયાનો પગાર હોય ઇન્સર્ટ કરીને જતો હતો કે ના મારા સાહેબ પાસે મને જતા શરમ આવે, હવે તને કોણ પૂછે છે. તાર જેવા બધા 70 ભાવે અહીંયા નવસારી ફરતા હોય છે, તો કે ના મારે મોટા સાહેબોને મળવાનું હોય ને મને તિલક ચાંદલો કરતા શરમ આવે. તે જીતુ મહેતા કરતા કે આપણે અહીં મોટા બેઠા છીએ, વિચાર કરો છીએ આ કક્ષાની વ્યક્તિ કેવા લોકોને મળતા હશે, કઈ કક્ષાના માણસોને મળતા હશે. પણ અસ્મિતાથી તિલક ચાંદલો કરે છે કે મારા સંપ્રદાયમાં આ પ્રણાલિકા છે, મારા ઈષ્ટદેવ ને મારા ગુરુની આજ્ઞા છે, એટલે મારે આ તિલક ચાંદલો કરવો જોઈએ. અસ્મિતાથી પોતે તિલક ચાંદલો કરે છે. એટલે આપણે પણ જે તિલક ચાંદલો ના કરતા હોય એ થોડુંક આ જીતુ મહેતાનો પ્રસંગ વિચારી અને ઘરે મનન કરીને વિચારજો કે આજ સુધી તો નથી કર્યો પણ કાલથી આપણે બપકાદાર તિલક ચાંદલો કરવો જોઈએ. જો આપણે કોઈનો બીજી રીતે અવગુણ લેતા નથી, પણ જો આ મુસલમાનો છે બધા એ દાઢી રાખે છે ને ટોપી રાખે છે કે નહીં, એમનો એ ધર્મ છે,
તો એ રાખે છે, બહુ સારું. જેને જે વાત ગમી, જેને જે વાત સાચી લાગી પોતે કરતા હોય છે. ત્યાં જ્યુઝ ને અમે લોકો અમેરિકામાં જોયેલા, મેનહટન તો ન્યુયોર્કનો કોસ્ટલીએસ્ટ એરિયા છે, આખા દુનિયાનો સૌથી મોંઘામાં મોંઘો એરિયા છે. ઇન્ડિયન રૂપીઝ પ્રમાણે 8 લાખ રૂપિયા સ્ક્વેર ફીટ જગ્યા મળતી હોય છે ત્યાં. ખબર પડી કે ચક્કર આયા? હું સભાન અવસ્થામાં બોલું છું. હા, આમ જો ઊંઘમાં નથી બોલતો. આટલી કોસ્ટલી એરિયામાં 3-3, 4-4, 5-5 હજાર સ્ક્વેર ફૂટના શોરૂમમાં બેઠા હોય છે જ્યુઝ. 12-2 મર્સિડીઝ પડી હોય, 2 રોલ્સ પડી હોય, બધી શોફર ડ્રીવન પડી હોય, પણ પેલીની નાની ટોપી પહેરીને બેઠા હોય, આટલી દાઢી રાખીને. આખી દુનિયા જાણે કે આ યહૂદી છે, જ્યુઝ છે, એટલી અસ્મિતાથી રમડતા હોય છે. જ્યુઝની છોકરી હોય, એના લગ્ન હોય, એના લગ્ન નક્કી થતા પેલા છોકરાને ચોખ્ખું પૂછે, હિબ્રુ બોલતા આવડે છે એમની ભાષા? પેલો છોકરો જો અમેરિકામાં ઉછર્યો ત્યાં જન્મે, ના પડે કે ના મને હિબ્રુ નથી આવડતી, તો કે જા ચાલ તાજો લગ્ન નથી કરવા, પેલા હિબ્રુ શીખે આપણી ભાષા પછી લગ્ન કરું. જો દરેકને પોતાના ધર્મની આટલી અસ્મિતા હોય છે. અમે બાપા સાથે ત્યાં સિંગાપુર હતા, VIP લોન્જમાં સ્વામી બાપા બેઠેલા, અને અમને ત્યાં પ્લેન માટે લેવા માટે ત્યાં ઓફિશિયલ્સ આવ્યા, એટલે અમે પેલા સામાનની વ્યવસ્થામાં હતા, એટલે વિશ્વસ્વરૂપ સાહેબ અંબે સંતો પહેલા બહાર નીકળ્યા. બહાર નીકળ્યા અને અમે એક દ્રશ્ય જોયું, અમે ત્યાં ખૂણે ઊભા રહ્યા, એમ કે સ્વામી બાપા અમને બહાર આવે ને તો આપણે દેખાડીએ. પછી સ્વામી બાપા બહાર આવે એટલે અમે દેખાડ્યું બાપાને. સિંગાપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર 1:30 વાગે નમાઝનો ટાઈમ થયો હશે, તો બધા 25 મુસ્લિમો નમાઝ પડવા માટે બેઠેલા. આજુબાજુ અવર જવર ઘોંઘાટ બધું હતું, પણ એમનો ટાઈમ થયો પ્રાર્થનાનો, એટલે જાહેરમાં સિંગાપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર નમાઝ પડતા અમે જોયેલા. અને આપણે એમ કે પૂજા કરને, સાહેબ ટાઈમ નથી મળતો. હવે ગપ્પા મારે છે, ટીવી જોવા ત્યારે ટાઈમ મળે છે? આમ તો આટા ફેરાના આશીર્વાદ ગામમાં કરે છે તારે, કારણ કે તિલક ચાંદલો કરે, તો કે સ્વામી ખબર નહીં યાર, શરમ આવે છે. શું શરમ આવે છે? માઈ કાંગલો છું, બીજી કેટલી જાતની શરમ નથી આવતી, આ શરમ છે નહીં આવે છે. લોકો જો પોતપોતાના ધર્મમાં કેટલી બધી અસ્મિતા હોય છે, અને આમ પ્રેમથી કરતા હોય છે અને કેફથી કરતા હોય છે કે યસ હું આ ધર્મમાં માનું છું, મારી આ માન્યતા છે, હું કોઈને નડતો તો છું નહીં, કોઈને ઓફેન્ડ તો હું કરતો નથી, હું મને આ માન્યતા છે, હું કરું છું. તો આપણે પણ આપણી પૂજાને તિલક ચાંદલો આવી રીતે નિયમિત કરવો જોઈએ અને વ્યવસ્થિત કરવો જોઈએ. અને સારું તિલક ચાંદલો કરીને કોઈક પૂછે કે સ્વામિનારાયણ છો, તો કહેવાય કે હા સ્વામિનારાયણ છું, કે પ્રમુખ સ્વામીનો શિષ્ય છું, એમ કહીને બે વાત મહિમાની કરાય. અને ખિસ્સામાં વોલેટ રાખીએ છીએ, ક્રેડિટ કાર્ડ રાખીએ છીએ, કિચન રાખીએ છીએ, બીજા ફોટોગ્રાફ રાખીએ છીએ, પાસપોર્ટ રાખતા હોય ઘણા, કેટલી વ્યવસ્થા અંદર રાખતા હોય, તો ભેગા 10 પોકેટ કેલેન્ડર રાખો ને, કોઈક નવો મળત ફટ આપી દેવાય, પણ હારી કે એની જગ્યા નથી. તો બીજી 70 જાતની જગ્યા છે ને ખિસ્સામાં બધું રાખવાની, કેટલાય કાગળિયા રાખે છે, પોકેટ કેલેન્ડર રાખ ને. દરેક હરિભક્તે આ ટેવ પાળવી જ જોઈએ, પોતાના વોલેટમાં પૈસા, ક્રેડિટ કાર્ડ ને કિચનની સાથે 10-10 પોકેટ કેલેન્ડર રાખવા જ જોઈએ. સ્કૂલ બસમાં ટ્રાવેલિંગ કરતા હો, ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતા હો, કોઈક નવો માણસ મળે, પરિચય થાય, કંઈક વાતચીત થાય, તરત પોકેટ કેલેન્ડર કાઢીને આપી દેવાય, જો અમારા ગુરુ પ્રમુખ સાંઈ મહારાજ. કહી દેવાનું કે 11 વાર સ્વામિનારાયણ બોલ દે, અમારે ભગવાન તારું સારું કરશે. આપણે મેસેજ રિલીઝ કરી દેવાનો બીબીસી રેડિયો જેમ, મહારાજ સ્વામીને સંભાળીને, બાકીનું ભગવાનને સંત જાણે. એમ કરતા કરતા આપણો સત્સંગ બધો ઘણો વધી જાય. દરેક જણાએ પ્રયત્ન કરવો જોઈએ. તો જો આવી રીતે અસ્મિતા હોવી જોઈએ. તો આપણે આ પ્રસંગમાં વચ્ચે આ જીતુભાઈ મહેતાનો આ પ્રસંગની દ્રઢતાની વાત સાંભળી, એટલે આપણે આ વાત કરી. પણ આટલા નિષ્ઠાવાન હરિભક્ત આટલી મોટી પોસ્ટ ઉપર છે, પણ એમની નિયમિત સેવા આપણને આશ્ચર્ય થાય. એમના પત્ની પણ પોતે સાયકોલોજીમાં PhD થયેલા છે, અને યુનિવર્સિટીમાં પોતે પ્રોફેસર છે એમના પત્ની. એ પણ એકદમ નિષ્ઠાવાન મહિલા મંડળના કાર્યકર છે. એમનો પણ બહુ જ મોટો પગાર છે અમેરિકામાં. અને જીતુભાઈ મહેતાના પગારની વાત સાંભળો તો આપણે અહીં ચક્કર આવવા માંડે બધાને. એમને એવડો મોટો એનો પગાર છે, એમાં ઇન્ડિયન રૂપીઝ પ્રમાણે સાંભળીએ ને તો ફરી જ જાય આપણને, બધું 8 આંકડામાં જાય. પણ હસબન્ડ ને વાઇફ બંને જણા દર રવિવારે, અમેરિકામાં તો દૂર દૂરથી બધા હરિભક્તો આવતો, અને દર રવિવારે રવિસભા પછી ભોજનનો કાર્યક્રમ હોય મહાપ્રસાદનો, દર રવિવારે રવિસભા પતે, બધા હરિભક્તો જમી લે, પછી પતિ પત્ની બંને જણા છેલ્લે જમે, અને પછી બંને જણા 2 કલાક સુધી વાસણ ઉટકે છે નિયમિત. આજની તારીખે પણ કઈ કક્ષાએ એના હાથ નીચે 270 ધોળિયા અમેરિકન વૈજ્ઞાનિકો કામ કરે છે. એ ઓફિસમાં બેઠા હોય ત્યારે એનો રૂવાબાખો જુદો હોય, મંદિરમાં આવે એટલે એકદમ દાસ ભાવે. નિયમિત લગભગ છેલ્લા 15 વર્ષથી મંદિરમાં વાસણ ઉટકે છે. તે રાત્રે 12:30-1 વાગે બંને પતિ પત્ની મંદિરને વાસણ ઉટકીને બધે તૈયાર કરી નાખે, પછી ત્યાંથી 1.5 કલાકનો ડ્રાઈવ, કાર ડ્રાઈવ કરે ત્યારે ઘરે પહોંચે. 8:00 વાગે સોમવારે તો બંને જણાને જોબ પર નોકરીએ જવાનું હોય. કેવી સેવા કરે છે બોલો.
તો જેમ બગાદોશી શ્રીજી મહારાજના વખતમાં આવા પ્રતિષ્ઠિત નગરશેઠ હતા, પણ દાદા ખાચરના દરબારમાં ઉત્સવ સમયે આવે મહારાજના સાનિધ્યમાં, ત્યારે પોતે દોડી દોડીને બધી સેવા કરતા, નાનામાં નાની સેવામાં જોડાતા. એમ આજે પણ આવા જીતુભાઈ મહેતા જેવા હરિભક્તો છે કે આવા પ્રતિષ્ઠિત છે અને આટલા બધા રાષ્ટ્રીય કક્ષાએ પોતે પંકાયેલા છે, છતાં પણ નિર્માનીપણે મંદિરમાં શ્રદ્ધાથી સેવા કરે છે. તો આવા હરિભક્તો છે. એકવાર તો એક ખરો પ્રસંગ બની ગયેલો. રાત્રે 10:30 રવિવારે નાસાની ગાડી મંદિરમાં આવી. હવે નાસાની ગાડી આવે ને રોડ ઉપર એટલે તો આમ ટ્રાફિક બાફિક બધો જામ થઈ જાય, એને પહેલી આપવી પડે વ્યવસ્થા, એટલું એનું સ્ટેટસ છે અમેરિકામાં. અને મંદિરમાં આવીને એક ઓફિસર ઉતરે અને આજુબાજુ બે એના સિક્યુરિટી ગાર્ડ, વેર ઇઝ મિસ્ટર જીતુ મહેતા. તાત્કાલિક કંઈક ઇમરજન્સી આવી હશે ટેકનિકલી, અને જીતુભાઈની તાત્કાલિક જરૂર પડી તો બોલવા માટે આવ્યા. અને મોબાઈલ બંધ હતો, કારણ કે રવિવારે મોબાઈલ ઓફ. આટલો મોટા માણસ છે પણ રવિવારે સન્ડે ફોર સ્વામી સવારથી પતિ પત્ની મંદિરમાં આવી ગયા હોય. અને હમણાં તો 2 વર્ષથી એમના પત્નીએ રિટાયરમેન્ટ મૂકી દીધું ને ફૂલ ટાઈમ મંદિરમાં મહિલા મંડળમાં આખી વેસ્ટઝોનની પ્રવૃત્તિ કરે છે. 2 દીકરાઓ છે, બંને દીકરાઓ માટે જીતુબેન એમના પત્ની ઠાકોરજીને પૂજામાં માળા ફેરવે છે કે બંને દીકરાઓ સાધુ થાય. કેવી સમજણ બોલો. સારામાં સારું ભણે અને સંસ્થાની સેવા કરે, આવા સમર્પિત પતિ પત્ની છે બંને જણા. જીતુભાઈ મહેતાને શોધવા માટે ઓફિસર આવે, વેર ઇઝ જીતુ મહેતા. આપણા જેવા કોઈ સ્વયંસેવક ઉભા હશે કે ધીસ વે આમ દેખાડ્યા, પછી આગળ કોઈને પૂછ્યું વેર ઇઝ જીતુ મહેતા, ઉતાવળે પૂછતા હતા કે ધીસ વે એમ કે મંદિરમાં અંદર મોકલ્યા. તો ત્રીજાએ હરિભક્તને પૂછ્યું કે જીતુ મહેતા ક્યાં, વેર ઇઝ જીતુ મહેતા. તે હરિભક્તે જોયું કે આ તો કોઈ સારા ઓફિસર છે ને પેલા ટેગ મારેલી હોય બે સિક્યુરિટી ઓફિસરના પેલા ઉપર નાસા, એટલે કે એમની કંપનીમાંથી બોલાવવા માટે આવ્યા છે અને કોઈ મોટા માણસ ઓફિસર જાતે બોલાવવા આવ્યા છે. એટલે પોતે જાતે લઈ ગયા કે કમ વિથ મી, મારી સાથે આવો. ત્યાં જીતુભાઈ મહેતા આટલો લેંગો ઊંચો ચડાવીને વાસણ ઉટકતા હતા, તો પાછળ જઈને પેલો ઓફિસર ઉભો તો આમ દંગ થઈ ગયો, આમ સ્થિર થઈ ગયો. એટલે પેલા હરિભક્તો ત્યાંથી નીકળી ગયા કે ઈ જીતુ મહેતા. પછી તો આમ એના કામમાં નીકળી ગયા. પેલા ઓફિસરને ખબર તો પડી કે જીતુ મહેતા છે, પણ એને બોલાવવા કેવી રીતે, કારણ કે એ જે ઓફિસર બોલાવવા આવેલો ને એને પોતાને બે સિક્યુરિટી ગાર્ડ હતા, એટલે એમની કંઈક પોસ્ટ તો હશે ને, પણ તોય એની પોસ્ટ કરતા જીતુ મહેતાની પોસ્ટ બહુ ઊંચી હતી, એટલે એનાથી સીધું એને બોલાવી ના શકાય. એને વાત કરી, પેલા હરિભક્તે કીધું કે ઈ જીતુ મહેતા, પણ એને કીધું કે મારી કરતા છે ને એમની 4 પોસ્ટ ઊંચી છે, હું એને એમ સીધું હેલો મિસ્ટર એમ બોલાવી ના શકું, આમ પાછળથી આમે ના કરાય, આમે ના કરાય, ખબર છે. આખી લેવલ ડિફરન્સ છે, એટલો બધી પોસ્ટ ડિફરન્સ છે, એટલું ડિસિપ્લિન મારે રાખવું પડે. આગળા માટો મારે તો બિચારા ભગત તો ઊંધું આમ નીચું બોડું રાખીને વાસણ ઉટકતા હતા. પછી પેલા હરિભક્તે વાંધો નહીં તો હું બોલાવું, તો આપણા હરિભક્તો બિચારા રોજ કાયમ ભેગા સેવા કરતા હોય, જીતુભાઈ બોલાવા આવ્યા છે. જીતુભાઈ આમ પાછળ જોયું તો નાસાનો ડ્રેસ જોયો, તરત પોતે ઉભા થયા, હાથ પગ ધોયા. એટલે પેલા એ કાનમાં કંઈક વાત કરી ઓફિસરે, એટલે કંઈક ઇમરજન્સી આવી હશે, તાત્કાલિક એમની સર્વિસીસની જરૂર હશે. એટલે જીતુ મહેતા ખિસ્સામાંથી ચાવી કાઢી એમના વાઇફને આપી દીધી કે તમે ઘરે પહોંચી જજો, 2 દીકરાને તમે લોકો, હું કંપનીની ગાડીમાં મોડો આવીશ. પછી ગયા અને 4:15 છે કંપનીની ગાડી એમને ઘરે મૂકી ગઈ. પણ પછી પેલા ઓફિસરે એમના નાસાના ચીફને વાત કરી, આઈ સો જીતુ મહેતા ક્લીનિંગ યુટેન્સિલ્સ ઇન ધ ચર્ચ, ચર્ચમાં મેં જીતુ મહેતાને વાસણ ઉટકતા જોયા. તેનો બોસ કે ના હોય તો કે યસ, જીતુ મહેતાને બોલાવ્યા અને ભાઈ પૂછ્યું કે તમે ચર્ચમાં આવી સેવા કરો છો, એટલે ચર્ચ એટલે મંદિર, એટલે પણ મંદિર બોલતા ન ફાવે, એટલે કે તમે આ રીતે સેવા કરતો કે યસ. કેટલા વખતથી સેવા કરો છો, તો કે 15 વર્ષથી. એના બોસે ઊભા થઈને એમની સાથે શેક હેન્ડ કર્યો, જે અમેરિકામાં તો બહુ મોટું રિસ્પેક્ટ કહેવાય, ઊભા થઈને એમની સાથે શેક હેન્ડ કર્યો. અને પછી એના બોસે પૂછ્યું કે આવી કઈ સંસ્થા છે કે તને આવી સેવા કરવાનું મન થાય છે. અને જીતુ મહેતાને 8 વર્ષથી સંકલ્પ હતો કે એકવાર નાસાના ચીફ એની સાથે હું બેઠો અને જો સંપ્રદાયની વાત નીકળે તો આમ ઠપકારીને 1 કલાક મહિમા કહી દેવો છે. અને કે બોસ ઇફ યુ વોન્ટ ટુ લિસન ઇટ વુડ નોટ ટેક 10 મિનિટ્સ, ઇટ વુડ ટેક 1 અવર. 10 મિનિટમાં પતશે ને 1 કલાક વાતો જશે. એના બોસ કે એના પ્યુનને બોલે દરવાજો બંધ કરી દો, મારે 1 કલાક જીતુ મહેતાને સાંભળવો છે. 1 કલાક શ્રીજી મહારાજના મહિમાની વાતો કરી, 1 કલાક પ્રમુખસાહી મહારાજના મહિમાની વાતો કરી કે આવો અમારો સંપ્રદાય છે. અને હમણાં 2004 સાલમાં બાપા પરદેશ પધરાને એલે પધારેલા ત્યારે પોતે એના નાસાના ચીફ કે કઈ કક્ષાની વ્યક્તિ, કે એને તો અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે રોજ 2 વખત ફોન ઉપર વાત થતી હોય, આ કક્ષાનો વ્યક્તિ એને બાપાના દર્શન કરવા લઈ આવેલા, મહિમા કહી અને પાછું પગે લાગતા શીખવાડી લઈ આવ્યા હતા કે અમારે ઇન્ડિયામાં અમારે હિન્દુ ગુરુ આવે, કોઈ હિન્દુ સંત હોય, આવી રીતે હાથ જોડી અને માથું નમાવાનું. તો આવડો મોટો ધોળિયો માણસ નાસાનો ચીફ બાપા પાસે આમ નમ્યો અને સ્વામી આશીર્વાદ આપ્યા એમને. જીતુ મહેતા અગાઉથી બધું બાપાને કહી રાખેલું કે આવા મોટા માણસ છે ને આવી રીતે આવ્યા આવશે. પણ જો આવી ખુમારી અંતરમાં,
પણ આ તિલક ચાંદલો કોક દાડો કરતા હોય, મંદિરમાં સેવા કરતા હોય તો આવી રીતે કોક દિવસ કોક મોટી સેવા કરવાનો ચાન્સ ભગવાન આપે. પણ અહીંયા જ માનલા જેમ ફરતો હોય, અહીંયા જ અડધો માનદો એમ ફરતો હોય, તિલક ચાંદલો કરવામાં, પૂજા કરવામાં, મંદિરે સેવા કરવામાં, એવું નહીં. મંદિરે આવીએ ને ત્યારે જાતે સેવા શોધી કાઢવાની કે આ કચરો અહીં પડ્યો છે, આપણા ઘરમાં વચ્ચોવચ્ચ કચરો પડ્યો તો આપણે શું કરીએ છીએ, જતા રહીએ, તરત ઉચકીને બહાર નાખી દઈએ છીએ. એમ મંદિરમાં ગમે ત્યાં ફરીએ, કચરો પડ્યો તરત ડસ્ટબિનમાં નાખી દઈએ, કોઈ નળ ચાલુ હોય તો જાતે ત્યાં ચાલીને જઈ આવી નળ બંધ કરી આવીએ. દ્રષ્ટિ રાખીએ અને વૃત્તિ હોય ને તો મંદિરમાં ઘણી બધી સેવા મળે. પણ આ તો મહેમાનની જેમ અહીંયા દર્શન કરીને પૂનમ ભરની સભા ભરીને ખીચડી ખાઈને જતા રહીએ, કંઈ અર્થ છે? સારું છે, એટલું થાય છે, એની કંઈ ના નથી. પણ સેવાની વૃત્તિ રાખવી જોઈએ. પૂનમે ગયા, આપણે બધા કેટલી બધી પૂનમો ભરી હશે. પણ હવે હું કહું, માંગણી ઊંચી કરજો, પૂનમની સભા પૂરી થાય ને બધા જમી રહે, પછી આપણામાંથી કેટલાને એવી ભાવના થઈ કે મારે આજે છે ને વર્ષે એકવાર તો આવો સંકલ્પ કરવો છે કે આજે તો મારે વાસણ ઉટકવાની સેવા કરવી છે. જોગી મહારાજ સાક્ષાત પુરુષ જે વાસણ ઉટકતા હોય તો મારે એકવાર તો ઉટકવા છે. કેટલા જણા આવી રીતે મંદિરમાં સેવા કરી છે? આંગણી ઊંચી કરો, લો, રહેવા દો, હું આંખ બંધ કરી દઉં છું, આપણે ટોપિક બદલી નાખીએ. પણ જો કહેવાનું શું છે કે આવી ભાવના આપણને અંતરથી થવી જોઈએ કે આ મંદિર મારું છે. એવી અસ્મિતાથી જો સેવા કરીએ તો ભગવાન અને સંતે સેવાથી રાજી થતા હોય છે. આપણું કુટુંબ જેમ હોય છે, આપણું ઘર હોય છે, એમ મંદિર છે આપણું ઘર નથી? શ્રીજી મહારાજનું ઘર છે આપણું ઘર નહીં? પ્રમુખ સ્વામી મહારાજનું ઘર એ આપણું ઘર નહીં? તો જેમ આપણા કુટુંબ માટે જેમ ભાવના છે, એમ અહીંયા આપણને મંદિર માટે પણ ભાવના હોવી જોઈએ. તો આ તો વચ્ચે આપણે આ વાત કરી, પણ જો આવા ભક્તો મહારાજના વખતમાં હતા, એવા જ ભક્તોના આજે આપણને દર્શન થાય છે, ત્યારે આપણે જાણીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પણ આપણને દર્શન થાય છે. અને આ સેવા કરી નિસ્વાર્થ ભાવે, અપેક્ષાએ રહીત, શ્રીજી મહારાજના વખતમાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે પર્વતભાઈએ 16 કળશી અનાજ એ શ્રીજી મહારાજને મોકલાવેલું ગાડા ભરીને, કે મહારાજ કોઈ ગરીબ હરિભક્ત હોય અને દુષ્કાળમાં સપડી ગયા હોય અને કોઈ રીતે બીજો આરો ન હોય, એને તમે પ્રેમથી આ બધું અનાજ આપજો, આ હરિભક્તની સેવામાં તમે મારું અનાજ વાપરજો. અને એ જ પર્વતભાઈ 2 વર્ષ પછી દુષ્કાળ પત્યો અને જ્યારે દાદા ખાચરના દરબારમાં મહારાજનો સમાગમ કરવા માટે આવ્યા અને ત્યારે 7 દિવસ શ્રીજી મહારાજની સાથે રહ્યા, મૂળજી બ્રહ્મચારી એમ સમજતા હતા કે દરબારગઢમાં જઈને જમી લેતા હશે અને દરબારગઢમાં બધા લાડુબા જીવબા એમ સમજતા હતા કે તો મૂળજી બ્રહ્મચારી એમને મહારાજનો થાળ જમાડી દેતા હશે, મહારાજ પાસે રહે છે. એટલે બેયમાં રહી ગયું કે 7 દિવસ સુધી પર્વતભાઈને કોઈએ જમવાનું પૂછેલું નહીં, કોઈને એવી ભાવના નહોતી, પણ સહેજે એવો પ્રસંગ ઊભો થઈ ગયો, રહી ગયું. તો 7 દિવસ સુધી પર્વતભાઈ દાદા ખાચરના દરબારમાં જમવાનો ટાઈમ થાય એટલે પૂરો થઈ ગયો સમાગમમાં, સમાગમમાં તે પોતે દાળિયા ખાઈને પાણી પીને રહેતા, પણ કોઈ રીતે એવો અવગુણ ના આવ્યો કે આ મંદિરમાં કોઈ અમારો ભાવ પૂછતું નથી. અમારા કૃષ્ણપ્રિય સ્વામી હસતા હસતા કહે છે કે તું કઈ વસ્તુ છું, ચીજ છું, તારો ભાવ પૂછવાનો હોય? ભાવ કોનો પૂછવાનો હોય? બટેટાનો, રીંગણાનો, સાબુનો, સાણસીનો, એનો ભાવ પૂછવાનો હોય? તારો ભાવ પૂછવાનો હોય? મારો ભાવ કોઈ મંદિરના માં પૂછો? એટલે ભાવ પૂછ્યો તો ઉલટાની કિંમત ઘટત, કારણ કે જે વસ્તુનો ભાવ પૂછાય ને એની કિંમત ઘટે, કારણ કે ભાવમાં બંધાઈ ગયો. આપણે તો અક્ષર મુક્ત છીએ, પછી આપણે ભાવમાં બંધાઈએ એવું આપણે માનવાનું. પણ જો આવી રીતે એ પોતે એવું મનમાં અવગુણ ના આવ્યો કે હમણાં 2 વર્ષ પહેલા દુષ્કાળ પડ્યો ત્યારે આ દરબારગઢમાં મેં 16 કળશી અનાજ મેં આપ્યું છે અને આજે કોઈ મારું જમવાનો ભાવ પૂછતું નથી, એવો અવગુણ ના આવ્યો, અપેક્ષાએ રહિત એ આવી હરિભક્તો સેવા કરતા, એમ આજે પણ એવા હરિભક્તો છે. આપણે દિલ્હીમાં અક્ષરધામના દર્શન આપણે બધાએ કર્યા. એ જે અક્ષરધામની જમીન છે, 110 એકર જમીન એ સરકાર પાસેથી આપણે લીધી છે અને એને આપણે એ ભાવ પણ આપણે એ જમીન પ્રમાણે સરકારને ચૂકવેલા છે. એ અક્ષરધામની જમીન છે એનો સંપૂર્ણ સેવા એ નગાસરના આપણા ઘનશ્યામભાઈ પટેલ છે, અત્યારે ફ્લોરિડા રહે છે, એણે પોતે જમીનની સેવા કરી છે. બહુ જ મોટી સેવા છે અને સંપ્રદાયના ઇતિહાસમાં મોટામાં મોટી સેવા કહી શકાય એવી સેવા એમણે કરી છે. અને એમના દર્શન કરવા હોય તો દિલ્હી અક્ષરધામની જમીનમાં ખાતવિધિમાં બાપા બેઠા છે અને સ્વામી બાપાની બાજુમાં જ સ્વામી એમને બેસાડ્યા છે. બ્લેક સૂટ પહેરેલો છે અને ઘનશ્યામભાઈ બાપાની બાજુમાં બેઠા છે. પણ એ તો એમની પેઢીઓમાં સેવાના સંસ્કાર છે. એમના સગ્ગા દાદા એટલે નગાસરના ભૂધરભાઈ શાસ્ત્રીજી મહારાજનું અનન્ય નિષ્ઠાવાન કુટુંબ. શાસ્ત્રી મહારાજ જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે નગાસર જતા અને કે એ ભૂધર કેટલા પૈસા છે, તો કે આટલા લાવો, અમારે આટલા દરા માટે જોઈએ છે, તરત એવી રીતે માંગી લેતા. પોતાનું હક, પોતાનું ઘર સમજીને સેવા શાસ્ત્રી માંગતા
એક દાડો ભગવાનનું કરું, શાસ્ત્રીજી મારા સાંજે જઈ ચડ્યા અને કે ભૂધર પૈસા જોઈએ છે. ભૂધરભાઈ કે આ સ્વામી બોલો ને, 10,000 રૂપિયા જોઈએ છે. ભૂધરભાઈ કે તમે અંતરિયામી ખરા. શાસ્ત્રી મારે કે કેમ, તો આજે આખા વર્ષની ખેતીની ઉપજ વેચીને એક્ઝેક્ટ 10,000 રૂપિયા ઘરે લઈને આવ્યા છે અને તમે હાંજે આવી ગયા. એમના પત્ની અંદરથી સાંભળતા હતા, એટલે આ ઘનશ્યામભાઈ છે ને નગાસર, એમના બા એ અંદરથી સાંભળતા હતા એ કે કોઈ રીતે શાસ્ત્રી મારે પૈસા નથી આપવાના, એક આપણું જ ઘર ભાડી ગયા છે, જયારે સેવાની જરૂર પડે પૈસાની જરૂર પડે આપણા ઘેર જ આવે છે એમ કઈ બોલવા માંડ્યા. ભૂધરભાઈ અંદર જઈને એમના પત્નીને કીધું, તું શાંત રહે, શાસ્ત્રી માં બેઠા છે, સેવા લેવા માટે આવ્યા છે, તું બોલીશ નહીં વચ્ચે. તો એના પત્ની બોલતા હતા, મારે સેવા નથી આપીને એમ કરીને પટારા ઉપર જઈને બેસી ગયા, હું આમાંથી 10,000 રૂપિયા કાઢવાના દઉં. ભૂધરભાઈ કે એક મિનિટ તું ઉભી રહી. ઉભા રહીને આમ બાજુ ઉભા રહ્યા, ત્યાં તો દોરડું તૈયાર રાખેલું કે થાંભલા જોડે એમના પત્ની બાંધી દીધા અને પછી પટારામાંથી 10,000 રૂપિયા કાઢીને કોથળીમાં નાખીને શાસ્ત્રી મહારાજને આપ્યા અને સ્વામી કે સ્વામી તમે જાઓ. શાસ્ત્રી મહારાજ કે કોઈ દાડો ભૂધર એવું બોલે નહીં કે તમે જાઓ, તો આજે કેમ કે છે? એ કે પેલીની અંદર મેં બાંધી રાખી છે, છૂટવાનો પ્રયત્ન કરે, જો છૂટશે ને તો દોડીને તમારા હાથમાંથી કોથળી ખેંચી લેશે. એવી વિફરી છે અત્યારે, એની કહેતા તમે નીકળો અત્યારે, તમને ઉપાસે પડશે, 10,000 રૂપિયા લઈ લેશે. એમ કે તમે જાઓ, હું તમને રેલવે સ્ટેશન મૂકી જાઉં, ગામ મારા માણસને કહું તમને ગાડામાં મૂકી આવે. પણ એ લોહી સેવાનું એ ભાવના હવે એ પેઢીમાં કેવું ઉતરે? એમના ભૂધરભાઈના દીકરા ચતુરભાઈ ને ચતુરભાઈના દીકરા ઘનશ્યામભાઈ ત્યાં ફ્લોરિડામાં એમને મોટી ટેલિકોમ કંપની છે અને 3-4 મોટા સ્ટેટમાં બધા ટેલિફોન કનેક્શન એમને આપેલા છે, ટેલિફોન એક્સચેન્જ છે મોટું. પણ અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત અને જબરદસ્ત સેવા. પણ બાપાની સાથે ખાતવિધિમાં બેઠા હતા, ખાતવિધિ પૂરી થઈ એટલે ખાતવિધિ નિમિત્તેની સભા થઈ, સભા પૂરી થઈ એટલે બધા હરિભક્તો જમવા ગયા અને જમીન પછી ઘનશ્યામભાઈ ચાલતા ચાલતા અક્ષરધામની જમીનની બહાર નીકળીને ફૂટપાથ ઉપર ટેક્સીની રાહ જોતા હતા. બ્રહ્મવિહારી સ્વામી લોકો સંતો બહાર નીકળ્યા ત્યારે એમની નજર પડી બારીમાંથી જોગાનું જોગ કે આ ઘનશ્યામભાઈ ઊભા છે, એટલે ગાડી ઊભી રાખીને બ્રહ્મવિહારી સ્વામીને બોલાયા કે ઘનશ્યામભાઈ કેમ ઊભા છો? તો કે હું ટેક્સી માટે આઈ એમ વેઇટિંગ, ટેક્સી માટે રાહ જોઉં છું. અરે કે તમારી પાસે ગાડી નથી? કે તમે હોટલ પરથી ગાડી નથી કરી? તો કે ના ના સ્વામી, એમાં શું છે કે હમણાં ટેક્સી મળી જશે, કે ચલો હું તમને મૂકી જાઉં ગાડીમાં. ઘનશ્યામભાઈ કે ના ના સ્વામી, એમાં શું હવે ગાડી મૂકી જવાનું, તમારે આમ જવાનું છે, મારે આમ હોટલ પર આમ જવાનું છે રૂમ પર, હું ટેક્સીમાં જતો રહીશ. કે ના ના ચલો મૂકી જાઉં. પરાણે એમને બેસાડ્યા ગાડીમાં અને પછી સંતો એમને એના હોટલ રૂમ પર મૂકી અને પછી ઉતારે ગયા. બ્રહ્મવિહારી સ્વામી આ પ્રસંગની વાત કરે છે કે એમના ચહેરા ઉપર આટલી પણ અપેક્ષા દેખાય નહીં કે આજે જે દિલ્હી અક્ષરધામની ખાતવિધિ થઈ, આવો મોટો પ્રસંગ ઉજવાણો, એ આખી જમીનની સેવા મેં કરી છે, ખાતવિધિનો હું મુખ્ય યજમાન અને આ જમી લીધા પછી મને કોઈ એક ગાડીનું ભાવ પૂછતું નથી, મને કોઈ પૂછતું નથી કે તમે હોટલ પર પાછા કેવી રીતે જશો, આટલી પણ અપેક્ષા નહીં ઘનશ્યામભાઈને. બાપાને આ પ્રસંગ કહો ત્યારે સ્વામી આમ આમ ગળગળા થઈ ગયા. સ્વામી કે ભૂધરભાઈ આવી સેવા કરી શાસ્ત્રીજી મહારાજને, પછી એ પેઢીઓમાં આવી સેવાની ભાવના આવે જ ને. પણ જો જેમ પર્વતભાઈએ 16 કળશી અનાજ મહારાજને દુષ્કાળ વખતે આપેલું, પણ જ્યારે એમની વ્યવસ્થા ના થઈ મંદિરમાં, પણ એમને અવગુણ લીધો નહીં, અપેક્ષા રાખી નહીં, એમ ઘનશ્યામભાઈ અક્ષરધામ દિલ્હીની જમીનની મુખ્ય સેવા કરી, પણ એમની માટે વાહનની વ્યવસ્થા ન થઈ અથવા નહોતી, તો એમને કોઈ રીતે મંદિરનો અવગુણ આવ્યો નહીં કે મારી વ્યવસ્થા આજે કરી નહીં. અને આપણે હમણાં જો જાહેરાત થશે કે જેને અહીંયા કાલે પારાયણના છેલ્લા દિવસે પૂજનમાં બેસવું હોય, એ થાળ ભેટ ઓફિસમાં અહીંયા લખાવી દેજો ટેબલ ઉપર, અને લખાવો સેવા અને ભગવાનનું કરું અને તમારા સ્વભાવ ઉપર ઘસારો લગાવો હોય અને કાલ પેલા જાહેરાતવાળા હોય અને જો એ નામ ના બોલે કાલે, તો બધા બુદ્ધિ વગરના ભેગા થયા છે, આ સંતોએ ધ્યાન રાખવું જોઈએ, એનાઉન્સમેન્ટ કોને આપવું કોઈને ભાન પડતી નથી, આવા નવા ડફોડ ભેગા થયા છે, કાગળ આવા ગમે તે 2-4 કાગળ લઈને ઉભો રહે છે ને, કહેતા શાંતિ લખીને બેસતો હોય તો સારું, રઘવાયો થાય છે ને, કેટલું બોલે. અહીં જેટલી પારણ થયું ને એટલી પારણ ગેરજીને પત્ની કરે અને પાછા ઘરે 2 જણા ચલાવનારા મળે, લે તમારું નામ બોલ્યા નહીં, અને બહાર નીકળી પાછો કે આપણું નામ કોઈ બોલ્યું નહીં, લે તારું નામ ના બોલ્યું, કોણ હતો એનાઉન્સમેન્ટમાં? એટલે કે પેલો હતો, હવે જવા દે ને એવો જ છે, લો પાછા 2 ભેગા થાય. પણ એ વખતે એમ સમજણ રહે, ભગવાનની ઈચ્છા, આજે મેં સેવા કરી છતાં મારું નામ ન બોલાણું તે મારું માન ટાળવા માટે શ્રીજી મહારાજ આજે આ પ્રસંગ ઉભો કર્યો છે, એવું એક વાક્ય જો અંદર ગોઠવાઈ જાય તો એ વખતે કેવી આંખ બંધ કરીને શાંતિથી સ્થિરતા રહે. પણ જો પૂજનમાં ના બોલ્યા તો કાલની આખી પારાયણ 1.5 કલાકની બગડે. હો ચાલુ કથાએ ગમે તેટલા સારા પ્રસંગો ચાલતા હોય ને, તો એ પ્રસંગમાં ચાલુ વિચાર શું રહે? સારું મારું નામ બોલ્યો નહીં, સારું મારું નામ બોલ્યો નહીં કહે છે. પણ ભાઈ ના બોલ્યો તો હવે આવતી પારાયણમાં બેસજે, જાને ક્યાં ફેર પડે છે. પણ જો કહેવાનું શું કે આવું આપણા મનમાં એક નાની સેવા કરી હોય ને તોય સામે અપેક્ષા રહી જાય છે.
અપેક્ષાએ રહીત જે સેવા કરવી ને એ બહુ જ મોટો ગુણ છે. તો આપણે બધાએ, અમારે ને તમારે બધાએ શીખવાનો છે કે ભગવાન અને સંત માટે તો આપણે સર્વસ્વ ન્યોછાવર કરવા જાય છે, હાથ જોડીને જેમ કેમ એમની સેવા મળી જ આપણના ભાગ્ય છે એમ સમજીને જો આપણે સેવા કરીએ તો આવા ભક્તની કક્ષામાં આપણે આવી શકીએ. એટલે આવા ભક્તો શ્રીજી મહારાજના વખતમાં હતા, આજે પણ આવા ભક્તો આપણને જોવા મળે છે. અને સર્વસ્વ સમર્પણ, શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં હતા અને સામત પટેલ દર્શન કરવા માટે આવ્યા અને મહારાજ કે પટેલ વ્યવહારે સુખી છો ને? તો કે હા મહારાજ આપની ઘણી દયા. ફરી બે ચાર મિનિટ પછી મહારાજે પૂછ્યું, પટેલ વ્યવહારે સુખી છો ને? તો કે હા મહારાજ આપની દયા. પછી તો મહારાજ ઊભા થઈને બધું મંદિરનું બાંધકામનું કામ ચાલતું હતું ત્યાં નિરીક્ષણ કરવા માટે પધાર્યા. સામત પટેલ પોતે બુદ્ધિશાળી અને સાથે સાથે ભક્તરાજ એવા હતા, તે જરા અંતરદ્રષ્ટિ થઈ અને સુખમણી સ્વામીને પૂછ્યું કે મહારાજ કોઈ વખત નહીં ને મને બે વખત પૂછ્યું કે પટેલ આમ વ્યવહારે સુખી છો ને, તે વાત શું છે? ત્યારે સુખમુનિ સ્વામી કે જો શ્રીજી મહારાજને અત્યારે કડિયા અને મજૂરોના પગાર બહુ ચડી ગયા છે તો એમને પૈસાની જરૂર છે, એટલે કદાચ તમને પૂછતા હશે કે વ્યવહારે સારું છે ને, તો એને સેવાની ઈચ્છા હશે. સામત પટેલ કે ભલે, એમ કરીને ત્યાંથી નીકળ્યા, સીધા ઘોડે સવાર થયા. ગામમાં જ ગયા, ખેતી વેચી દીધી, ઢોર વેચી દીધા, ઘર વેચી દીધું અને 4,000 રૂપિયા નકદ લઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા. એટલે પાછું પેલું સમજવાનું, 400 તોલા સોના લઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા. મહારાજ પાસે કોથળો મૂક્યો. મહારાજ કે પટેલ આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા? કે મહારાજ તમે આ મંદિરના કામમાં વાપરો, મજૂરોને બધાને ચૂકવી દો પૈસા અને મંદિરનું કામ ચલાવો. પણ મહારાજ કે પટેલ આટલા બધા પૈસા તમે એક સાથે ક્યાંથી લાવ્યા? મહારાજને તો અંદાજ આવી ગયો કે આ ખેતીને ઢોરને ઘર વેચ્યું હોય ને તો જ આટલા પૈસા એક સાથે આવે, બાકી આવે ક્યાંથી? પણ મહારાજ એમને કહ્યું કે એમાંથી તમે થોડાક પૈસા પાછા લઈ જાઓ. સામત પટેલ કે જો મહારાજ, અમે તો ગમે ત્યાંથી પેટ ભરી લેશું, અત્યારે આપ મંદિર બાંધો છો તો પૈસા તમે વાપરો અને આ સેવા તમે મારી અંગીકાર કરો, મારી ઉપર તમે રાજી થાઓ. અને હું તો કણબીનો દીકરો છું, તે કૂકડો ને કણબી બે જણા તો ઉકેડામાંથી દાણા વીણીને ખાઈ લે, કોઈ દાડો ભૂખ્યો હુએ નહીં. હસ્યા કેમ બધા? ઓકે ઓકે, અચ્છા અચ્છા અચ્છા, કણબી હરિભક્તો હશે બધા એટલે હસ્યા હશે, બરાબર. આ સામત પટેલ બોલેલા, અરશદ કાકા જીવન ચરિત્રમાં લખેલું છે આ વાક્ય કે કણબી ને કૂકડો બે જણા કોઈ દિવસ ભૂખે મરે નહીં, એ ઉકેડામાંથી પણ દાણા વીણીને ખાઈ લે. માટે તમે આ સેવા રાખો. એટલે શું સમજવાનું ખબર છે? ઉકેડામાંથી દાણા વીણી ખાઈ લે એટલે ગમે ત્યાંથી પોતાનો નોકરી ધંધો ગોઠવી લે, પણ કણબીનો છોકરો હોય એ નોકરી ધંધા વગરનો રહે નહીં, એવી કહેવાની એમની ભાવના હતી. એટલે કે મહારાજ તમે સેવા રાખો. મહારાજ બહુ રાજી થયા અને મહારાજે સામત પટેલના મસ્તક ઉપર બે હાથ મૂક્યા અને મહારાજે કીધું, પટેલ તમારી સેવા ખરેખરી થઈ ગઈ અને યાવત ચંદ્ર દીવા કરો, પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી તમને લોકો યાદ રાખશે. જો આજે આપણે યાદ કર્યા કે નહીં સામત પટેલને, એવા જ હરિભક્તો આજે છે. 1994 સાલમાં પ્રમુખ સાહેબ મહારાજ બેંગ્લોરમાં હતા અને લંડનથી ટ્રસ્ટી બોર્ડનો ફોન આવ્યો કે બાપા આવતા વર્ષે આપણે લંડનની મંદિરની પ્રતિષ્ઠા કરવી છે અને હવેલીનું કામ પણ ભેગું તમે આ કહો છો કે પૂરું થાય, પણ હવેલી તો કોઈ રીતે પૂરી નહીં થાય. અમે અત્યારે બધા ટ્રસ્ટીઓ અહીંયા બેઠા છીએ અને બધાએ ચર્ચા કરી કે આપણી પાસે એકાઉન્ટમાં કેટલા પૈસા છે એ જોયું, કેટલા હરિભક્તોની સેવા બાકી છે એ જોયું. એમ કરતાં જણાય છે કે કેવળ મંદિર પૂરું થશે એ પણ બહુ મહેનત કરશું, બહુ પુરુષાર્થ કરશું ત્યારે માંડ મંદિર થશે, હવેલી તો કોઈ હિસાબે પૂરી થાય એમ છે જ નહીં. એટલે એ તો સંકલ્પ મૂકી જ દેવો પડશે. સીએમ કાકાએ બધી વાત કરી અને સ્વામી ફોન ઉપર હતા. બાપા કે શાંતિથી વાત શરૂ કરી, કોણ કોણ બેઠા છે? સીએમ કાકા કે બાપા ચિત્તરંજન કાકા બેઠા છે, જશભાઈ બેઠા છે, આઈપી બેઠા છે, બધી વાતો કરી. સ્વામી કે શું વાત કરે છે બધા, વાત કરો. એટલે વારાફરતી સ્પીકર ફોન ચાલુ હતો એટલે આઈપીએ વાત કરી, જશ કાકાએ વાત કરી વડતાલવાળા આપણા, અને એમને ચિત્તરંજન કાકાએ બધી વાત કરી કે સ્વામી આવી પરિસ્થિતિ છે. બધાની વાત શાંતિથી સાંભળી 15-20 મિનિટ સુધી અને પછી સ્વામી કે જો હવે હું બોલું ને બધા સાંભળો. સ્વામી કે પેલું ચાલુ કરો એટલે બધાને સંભળાય, એટલે કે સ્પીકર ફોન. બધા ટ્રસ્ટીઓ બેઠા હતા. સ્વામી કે જુઓ પહેલું જ વાક્ય, સ્વામી કે જુઓ જે દિવસે મને મનમાં વિચાર આવ્યો કે લંડનમાં આપણે મંદિરને હવેલી બે કરવા છે એ વખતે મારો ઉપલો માળ ખાલી નહોતો. પહેલું જ વાક્ય પાવરફુલ, મારો ઉપલો માળ ખાલી નહોતો. લાકડા ક્યાંથી આવશે, માણસ ક્યાંથી આવશે, પૈસા ક્યાંથી આવશે, બધું જ મારા મનમાં હતું. અને પૈસા ના હોય તો એક એક હરિભક્તોની જેની સેવા બાકી છે બધા હરિભક્તોને મળો કે સેવા પૂરી કરે.
સ્વામી કે હું લંડન આવું ત્યારે કેટલા બધા હરિભક્તોના સગાવાળા મિત્રોને બધાને લઈને આવ્યા છે દર્શન કરાવવા, તે બધાને એક એકને પકડી પકડીને મળો બધાને, અને બધાને પ્રેમથી વાત કરો કે આવું મોટું મંદિર થાય છે, તમે સેવા કરો, અને તમે વાત કરશો તો મહારાજ એના અંતરમાં વધશે, અને જોગી મહારાજનો સંકલ્પ છે બધા સેવા કરશે, થોડી થોડી મંદિર પૂરું થશે, પણ તમે લોકો જાઓ બહાર, લોકોનો સંપર્ક કરો, એ બધી વાત કરી. વચ્ચે સીએમ કાકા કે પણ બાપા એ બધું વિચારીએ છીએ પણ પૂરું થયું લાગતું નથી, આટલું બોલ્યા અને સ્વામીનું ટેમ્પરેચર રેઝ થયું. સ્વામી કે બધા બંગડી પહેરીને બેઠા છો, ના કેમ પૂરું થાય મંદિર, કે પથરા બધા છાતી ઉપર આવીને પડ્યા છે, મંદિર ઉપર ચડતા કેમ નથી, કે આટલું બોલીને પોતે બોલ્યા. સ્વામી કે હું લંડન આવું છું, હવે લંડનનો કાર્યક્રમ હતો જ નહીં 94માં, બીજે વર્ષે 95માં સીધા પ્રતિષ્ઠામાં જવાના હતા, પણ આ પ્રસંગે સ્વામી બોલી ગયા, સ્વામી કે હું લંડન આવું છું, મહિનામાં જ લંડન આવું છું, મરદા બેઠા કરી દઉં, ના શું પૂરું થાય મંદિર. અને પછી તો બાપા મહિના પછી ગયા લંડન, અને 4 મહિના લંડન રોકાણા, એક જ કાર્યક્રમ સવારથી ઉઠીને, શું કોઈ હરિભક્ત દેખાય ને અહીંયા, તો શું નામ, તો કે બાપા આસિત, ક્યાંનો છું, ડભાણનો, શું કરે છે અહીંયા, તો કે આપણે સ્ટોર છે, ન્યૂઝપેપર ને બધું વેચું છું, તારી આવક કેટલી, તો કે બાપા મહિને 4000 પાઉન્ડ જેટલી આવક, 3-4 હજાર પાઉન્ડ જે થાય, તે સેવા કેટલી કરી, તો કે બાપા મેં 10000 પાઉન્ડની આપે કીધેલું સેવા કરી, પૂરી થઈ ગઈ, તો કે બાપા 1000 બાકી છે, ક્યારે આપવાનો, કે બાપા આપી દઈશ, સાંજે જો આજ કઈ તારીખ થઈ, 23, આજે હું છું અહીંયા, સાંજે લેતો આવું પૈસા. એક જ કાર્યક્રમ સવારથી ઉઠીને, બીજો કોઈ કાર્યક્રમ જ નહીં, જે દેખાણ અહીંયા શું છે, કેટલી સેવા, શું પગાર તારો, મેસિવ ફંડ રેઝિંગ પ્રોજેક્ટ, પ્રમુખ સ્વામી મહારાજ, 1 man show, 1 man army, 4 મહિના સુધી પ્રોજેક્ટ ચલાવ્યો, પણ બધું ધમધમાટ પૂરું કર્યું, અને છેલ્લે એમને પણ અંદાજ આવી ગયો કે હજી પણ વધારે નાણાકીય જરૂર પડશે, એટલે મુખ્ય મુખ્ય હરિભક્તો બધાને બોલાવ્યા, જે ધનાઢ્ય હરિભક્તો હતા એમને પણ બોલાવ્યા, અને સ્વામી કે તમે વગર વ્યાજની લોન મંદિરને આપો, મંદિર તમને 2-5 વર્ષે પાછી લોન ચૂકવી દેશે, અને 2-5 વર્ષ દરમિયાન એ તમારું જે બેંકનું વ્યાજ થાય એટલી તમારી સેવા થઈ ગઈ, તમે જે લોન આપો એ વગર વ્યાજની લોન મંદિર તમને પાછી આપી દે, અને એનું વ્યાજ જેટલું તમારું ગયું એટલી તમારી મંદિરની સેવા ઓવર અ સ્પેન ઓફ 2 or 5 years. એટલે બધા હરિભક્તો રાજી થયા, બધાએ સેવા કરી. એમાં ચંદુભાઈ દાલિયા છે આપણા, ચત્રભૂત દાલિયાના દીકરા, એમણે 500,000ની તો સેવા કરેલી, 5 લાખ પાઉન્ડની, અને બીજા 5 લાખ પાઉન્ડ એમણે લોનમાં આપ્યા. એ સમજો, 5 લાખનો આંકડો બોલીએ છીએ એટલે 5 લાખ રૂપિયા, 5 લાખ પાઉન્ડ બે હરખા નથી. આ તમે હસ્યા એ તો તમે પાઉન્ડના રૂપિયા કર્યા ને એટલે તમે હસો છો, પાઉન્ડના રૂપિયા ના કરો ને તોય સરખા નથી, એ ખબર પડી. પાઉન્ડના રૂપિયા કરો તો 1 પાઉન્ડના તો સીધા 70, 72, 75 કે 76 હશે, અત્યારે તો 80 હશે, તો એ 1 ના 80 તો ખરા જ, પણ તોય 5 લાખ પાઉન્ડ એ 5 લાખ રૂપિયા કરતા વધે, કારણ કે 1 પાઉન્ડની સામે 1 રૂપિયો મૂકો તો ભારતમાં 1 રૂપિયો તમે ચૂકવો ને જે વસ્તુ તમને મળે એના કરતા 10 ગણી વસ્તુ ઇંગ્લેન્ડમાં 1 પાઉન્ડની મળે છે. એટલે 1 પાઉન્ડનો જે પરચેઝિંગ પાવર છે, એનો જે બાઇંગ પાવર છે ને, 1 રૂપિયા કરતા વધારે છે, ખ્યાલ આવ્યો. એટલે 1 ને 80 ના કરો ને તો એની કિંમત 10 ગણી છે, અને 1 ને 80 કરો તો 80 × 10 800 ગણી કિંમત થઈ જાય એની, એટલે બહુ મોટી વસ્તુ થઈ જાય. એ તો કે સારું સ્વામી, બધા લોન આપી મંદિરને, સ્વામી બધા વિચરણ કરીને પાછા, અને બીજે વર્ષે 95માં ગયા સ્વામી લંડન, મોહનભાઈ કોલરોમાં ત્યાં ઉતારો હતો, 10-11 દિવસ બાકી હતા પ્રતિષ્ઠાના. સ્વામીએ ચંદુભાઈને બોલાવ્યા, સાંઈ કે ચંદુ મારે તારા ઘરે રહેવા આવું છે. ચંદુભાઈ બહુ રાજી થઈ ગયા, કહો સ્વામી મારા ઘરે તમારે રહેવા આવું છે. તરત કે બાપા બહુ સારું, કે ક્યારે, સાંઈ કે શાંતિથી તારા ઘરે રહેવા આવીએ, કે હા બહુ સારું. તરત બહાર જઈને એમના વાઇફને એમને ફોન કર્યો કે બાપા એમ કહે છે કે આપણા ઘરે રહેવા માટે આવું છું. ઘરે બધા નિષ્ઠાવાન સત્સંગી એટલે બધા રાજી થઈ ગયા. તરત ઘરની બધી સાફસૂફી કરીને બીજું ત્રીજું કર્યું, કારણ કે આ તો રાજાધિરાજ, કે એકલા આવે, આ તો બધો રસાલો ભેગો હોય, 25 સંતો ભેગો હોય, 50 સંતો ભેગા હોય, તમને એમ થાય પ્રમુખ સાહેબ મારા ઘરે પધરામણી કરે, પણ પધરામણી કરે ને તો ફેં પાડ દે, હા એ 10 દાડા સુધી ઘર ઉલટ સુલટ થઈ જાય, ખબર છે, પ્રમુખ સ્વામી આવવાના હોય એટલે, કારણ કે આ તો ભાઈ રાજાધિરાજ સ્ટેટસ છે બધું. એ આવે એટલે તમારે પાર્કિંગ ક્યાં કરે, તમારી ગલી મઢુલી હોય ને એમાં દરથી 10 ગાડીઓ ઘૂસે ખારે. પણ જો ચંદુભાઈ જાણ બધાએ સાફસૂફી કરી, ઘરની બધું ઓકે કરી નાખ્યું, અને એમના વાઇફ ને દીકરાઓને બધા બાજુના એમને પાડોશીના ઘરે ઉપલા માળે રહેવા ગયા, આખું ઘર ખાલી કરી નાખ્યું સંતો અને હરિભક્તો માટે. સ્વામી ત્યાં રહ્યા, અને રોજ પછી ત્યાં બધા હરિભક્તોને મળતા, બધો કાર્યક્રમ ચાલતો, પછી પ્રતિષ્ઠા ઉત્સવનો કાર્યક્રમ બધો નક્કી થતો, મીટિંગો થતી. પ્રતિષ્ઠા ઉત્સવને 3 કે 4 દિવસ બાકી હતા. એક દિવસ રાત્રે આરામમાં જતા હતા, સ્વામી કે ચંદુ ક્યાં છે, તો ખૂણામાં જ ઊભા હતા, એને બોલાયા નજીક. એમની ઉંમર લગભગ 45-50 વર્ષની હશે, અને સ્વામી તો તુકારે એટલે બોલાય, બહુ નાનો હતો, ચડ્ડી પહેરતા, ત્યારથી બાપાને ખોળા મોટા થયેલા છે. એના ફાધર ચત્રભૂત દાલિયા મૂળ આફ્રિકન, અને ત્યારથી બધા નિષ્ઠાવાન હરિભક્તો. તે નજીક આવ્યા ને પછી બધા સંતોને આમ સ્વામી બહાર મોકલ્યા, અને સ્વામીએ ચંદુભાઈના ખભા ઉપર હાથ મૂક્યો, પોતે તો આમ બેઠા હતા પલંગ ઉપર ગાતરી બાજુ પર કાઢીને, સાંઈ કે ચંદુ મને મનમાં એક વિચાર આવે છે કહું.
ચંદુભાઈ કે હા સ્વામી કોને? સ્વામી કે પેલી તે જે લોન આપી છે ને મંદિરને, તો કે આ એ તું સેવા કર નાખ. ચંદુભાઈ તો આમ ધ્રુજી ગયા, આમ ચક્કર આવી ગયા 2 મિનિટ, કારણ કે એને ખબર હતી એક તો પોતે તે સખત દેવામાં હતા અને 95માં જબરજસ્ત ઇન્ટરનેશનલ રિસેશન હતું, આંતરરાષ્ટ્રીય મંદી હતી, એમાં રિયલ એસ્ટેટમાં તો જબરજસ્ત મંદી હતી 95 થી 98. અને તમે ઇતિહાસ તપાસો BAPSનો તો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે જે જે શહેરમાં શિખરબદ્ધ મંદિર બાંધતા હોય ત્યાં હરિભક્તો મંદિર ચાલુ હોય, તમે જોજો કટોકટીમાં જ બધા સેવા કરતા હોય છે. એ જ વખતે એનું ખમીર બાર આવે ને, એ ખમીર બાર લાવવા માટે ભગવાનને સંત આવી પરિસ્થિતિ ઊભી કરે. એ તમે તમારી સ્થિતિ સારી હોય ને સેવા કરો, એની કરતાં તમારી સ્થિતિ કફોડી થાય ને બગડેલી હોય ને એમાં સેવા કરો ને, એમાં તમારા અંતરમાં ઘણો બધો ફેરફાર ભગવાનને સંત કરી નાખે. નિષ્ઠાનું લેવલ વધારી દે, સમર્પણનું લેવલ વધારી દે, સમજણનું લેવલ વધારી દે, આ બધું ભગવાનને મોટા પુરુષનું બધું એનું કર્તવ્ય છે. જબરજસ્ત રિસેશન અને બધી પ્રોપર્ટીઝ એમને બાય કરી રાખેલી, તે રૂપિયાના 40 પૈસા ચાલતા હતા રિયલ એસ્ટેટમાં. હવે એક જમીન કે મકાન વેચાય આવી પરિસ્થિતિમાં, ખરીદી તો લીધેલા પણ વેચે તો રૂપિયાના 40 પૈસા થાય, શું થાય? લાખો પાઉન્ડની પ્રોપર્ટી હોય એના રૂપિયાના 40 પૈસા થાય તો શું થાય? ગામ છોડવું પડે કે નહીં? આવી પરિસ્થિતિ. એટલે એક બાજુ બે ના ના પાડી શકે, કહો સ્વામી પોતે સાક્ષાત આપણા ઘરે બેઠા છે, બાપા જેવા પુરુષ માંગે ને આપણે ના કેમ પાડી, અને બીજી બાજુ મનમાં મૂંઝવણ જો કે અત્યારે હા એટલો શબ્દ બોલું એટલે માથે વાળ છે એટલું દેવું થઈ જાય, અને 10 વર્ષ સુધી આમ માથું ઊંચું નહીં થઈ શકે એવી પરિસ્થિતિમાં આવી જઈશ એને ખબર હતી. એટલે મૂંઝાઈ ગયા. સ્વામી ફરી વખત માથા ઉપર હાથ મૂક્યો, સ્વામી કે ભલે તું મને વિચારીને કહેજે, કાલે કહેજે. અને ભગવાન અને સંત છે ને જયારે અઘરી કસોટી કરે ને ત્યારે એવા ટાણામાં કરે ને કટોકટીમાં આમ ધ્રુજાઈ નાખે તમને. પછી એ સાધુ હોય કે હરિભક્ત હોય એ કસોટી કરવા બેસે ને ત્યારે ભૂકા કાઢી નાખે સ્વામી, તો મન આમ આઘું પાછું આકુળ વ્યાકુળ કરી નાખે. પણ એ જાણે, એ સમજે છે કે કીડી ઉપર સીધો લાડવો ના મૂકે, ભભરાઈ ને મૂકે, પણ અમુક વખતે ભભરાવે, થોડું વધારે થાય ને તો દબાઈ જઈએ. પણ એ વખતે ભાઈ ચંદુભાઈ તો બહાર ગયા ને સ્વામી તો આરામમાં ગયા, અને બાર પછી બાજુના મકાનમાં ત્યાં ગયા, ત્યાં આખું ફેમિલી બધા રહેતા હતા, આમ ઉદાસ ફરતા હતા. ચંદુભાઈના વાઈફે એમને પૂછ્યું કે કેમ આમ ઢીલા ફરો છો, મોઢું કેમ ઉદાસ છે? તો કે કંઈ નહીં. તો કે ના ના, તમે આમ ઢીલા ફરો છો, બાપા સાક્ષાત આપણા ઘરે બેઠા છે ને તમે આમ ઢીલા ફરો છો. એટલે ચંદુભાઈ કીધું કે એક પ્રસંગ બની ગયો. એટલે શું? એટલે પતિ પત્ની બંને અંદર ગયા અને પછી ચંદુભાઈ એમના વાઈફને આખો પ્રસંગ કહ્યો કે આવો પ્રસંગ બન્યો ને સ્વામીએ મને આ કહ્યું. એના વાઈફે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે તમે સ્વામી બાપાને શું વાત કરી, હા પાડી શું કર્યું? ચંદુભાઈ કે ના હું હા ના પાડી શક્યો. આટલું બોલ્યા અને ચંદુભાઈના વાઈફે કહ્યું કે સ્વામી જેવા સાક્ષાત પુરુષ, આપણે એનો મહિમા કહીએ છીએ કે ભગવાનનો અખંડધારક સંત છે, અનંત કોટી બ્રહ્માંડના જીવને શ્રીજી મહારાજનો હાથ આમ રાખીને જમાડે છે, આજે એક દિવસ એમનો હાથ આપણી સામે આમ થયો હોય અને તમે મૂકી ના શક્યા, ધિક્કાર છે. આ તમારું ભક્તપણું લાજે છે. અને બધી મહિમાની વાતો કરી અને આ સામત પટેલના પ્રસંગો કીધા અને આશાભાઈ ઈશ્વરભાઈ શાસ્ત્રી મહારાજની કેવી ટાણાની સેવા કરેલી એ બધા પ્રસંગો કયા, અને મેરેથોન કથા શરૂ થઈ. તે અડધો પોણો કલાક કલાક થયું. ચંદુભાઈ કે સારું ચલો કાલ વિચારશું, વિચારશું નહીં કે હા જ પાડવાની છે. અને છેલ્લે તો એકદમ ભાવમાં આવીને ચંદુભાઈના વાઈફે ચંદુભાઈને કહ્યું કે બહુ બહુ તો તમારે શું કરવાનું હતું, મને ને આ બે દીકરાઓને બજારમાં વેચી દેવાના હતા એટલું જ કરવાનું હતું ને, પણ બાપાને તમે હા કેમ ના પાડી શક્યા? ગમે તે થાય પણ સ્વામીને હા પાડવાની, અને તમે કાલ પહેલા સવાર ઉઠે એટલે હા પાડ દેજો. તો કે સારું, એમ નહીં કે તમે આ પ્રસંગ સાંભળો. એમ કહીને એક પછી એક પ્રસંગ કાઢ્યો, જેટલી કથા બધી સાંભળેલી, કારણ કે કાર્યક અને સત્સંગ સૌરભ હાથમાં આવી ગયું હશે, તે સમર્પણના સેવાના બધા પ્રસંગો ઠપ કરી દીધા રાત્રે. તે મેરેથોન કથા રસોડામાં ચાલી પ્લેટફોર્મની બાજુમાં ઉભા ઉભા, તે સવારે કુકડો બોલ્યો 5 વાગ્યા સુધી. ચંદુબેન જોકા અને વાઈફ હાથ ખેંચીને કાચી કથા ચાલુ કરે. એક જ વાત, સ્વામી બાપાને હા પાડો, આ જે આપણું થવાનું એ થાય, રોડ ઉપર આવી જશું, ભીખ માંગશું, ગમે તે કરશું, પણ સાંઈ બાપા બોલ્યા છે એમનું વચન હેઠું નહીં પડવા દેવાનું. અને ભગવાન અને સંત ક્યાં લઈ લેવાના છે? તમે ભક્તોના પ્રસંગો જો, એને આપણી આ પરીક્ષા જ કરે છે, આપણા ભક્તપણાની આ પરીક્ષા છે. આપણે પાછું નથી પડવું, ફેલ નથી થવું, એમને આપી દેવું છે. એટલા બધા બળના શબ્દો કયા, ચંદુભાઈ તૈયાર થયા. સવાર 5 વાગી ગયા ત્યારે હોવાનું તો હતું નહીં, નહીં ધોઈને પૂજા કરી લીધી. અને પ્રમુખ સ્વામી મારા 6:10 જાગે ત્યારે સેવક સંતની ભેગા બેડરૂમમાં અંદર ગયા, ચંદુભાઈ ભેગા. અને સ્વામીને આમ સેવક સંત આમ બેઠા કર્યા પથારીમાં, આમ ધ્યાન કરતા હતા સ્વામી ત્યાં. ચંદુભાઈ ખાટલામાં જ્યાં આગલે દિવસે રાત્રે બેઠા હતા નીચે ત્યાં બેઠા, અને સ્વામી આંખ ખોલીને પહેલી નજર પડીને ચંદુભાઈ બેઠા હતા. સાંઈ કે લે ચંદુ અત્યારમાં આવ્યો? કે હા બાપા. સાંઈ કે શું બોલ? એ કે બાપા ગઈકાલ તમે વાત કરેલી ને કે પેલી તે લોન આપી છે તું સેવા કર નાખ. સાંઈ કે હા. તો કે બાપા હું સેવા કરી દઈશ, આપ રાજી થજો. આટલું બોલ્યા અને સ્વામી જે અંતરથી ઉલટ આવી ગઈ,
બેઠા બેઠા સીધા ચંદુભાઈ ને ભેટ્યા, એકદમ ગાત્રી બાજુ પર પડેલું, ઉઘાડા શરીર હતા, ગાર્ડન ફ્રેશ રાજીપો, સવારના પહોરમાં ગાર્ડન ફ્રેશ રાજીપો. સીધું ભેટ્યા, માથે હાથ મૂક્યા, ગાલ ઉપર હાથ ફેરવ્યા, ખભા ઉપર બધે હાથ ફેર્યા ચંદુભાઈ ને, અને જે શ્રીજી મહારાજે સામત પટેલને શબ્દો કીધેલા એ જ શબ્દો પ્રમુખ સ્વામી મહારાજે ચંદુભાઈ ને કીધા કે ચંદુ તારી સેવા ખરેખરી થઈ ગઈ, અને યાવત ચંદ્રો દિવાકરો થઈ ગયું, પૃથ્વીનું પટ રહેશે ને આ સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી લોકો તારે સેવાના ગુણગાન ગાશે. જો આજે આ 10 વર્ષ પછી આપણે યાદ કર્યા કે નહીં, 10 શું 1000 વર્ષ પછી પણ ચંદુભાઈ લોકો યાદ કરશે, કારણ કે એમને આ સેવા કરી છે, મોટા પુરુષના આશીર્વાદ છે. અને પછી એટલા રાજી થઈને આશીર્વાદ આપ્યા, ધબ્બા માર્યા, પાછા પથારીમાંથી સેવક સંતો બેઠા કરીને ઉભા થયા, ઉભા ઉભા પાછા ચંદુભાઈ ને ભેટ્યા, ફરી વખત આશીર્વાદ આપ્યા કે તારી અદભુત સેવા થઈ ગઈ. અને પછી તો પોતાના નિત્યક્રમમાં પરોવાયા, પૂજા બધી કરી લીધી, નાસ્તો કરવા બેઠા ત્યારે ચંદુભાઈ સામે બેઠા હતા, અને ચંદુભાઈ પછી તો એકદમ આનંદમાં આવી ગયા. પછી હસતા હસતા સ્વામીને કે બાપા ગઈકાલ રાતે તમારી પાસે હું બોલી ના શક્યો, પણ પાછો ઘરે ગયો તે આખી રાત કથા વાર્તા સાંભળવી પડી. સ્વામી કે શું થયું? બાપા નાસ્તો કરતા હતા, બધા સંતોરી ભક્તો બેઠા હતા, કે શું થયું? કે એ કે બાપા પછી તો ઘરે જઈને આવી બધી વાત કરીને મારા પત્નીએ પછી આવી રીતે કથા ચાલુ કરી, એમ કહીને આખો પ્રસંગ કયો. સ્વામી કે તો સારું કહેવાય, કથા વાર્તાનું આખી રાતનું મેટર એક હાથે મળે, 5-7 કલાકનું બધું ઘણું મેટર ભેગું કરી રાખ્યું કહેવાય. કે પણ બાપા બહુ રાજી થયા, આશીર્વાદ આપ્યા. પછી ચંદુભાઈ કે બાપા ખરેખર પત્નીએ બળ આપ્યું, મારા વાઈફે, મારા મનમાં હતું કે સેવા કરી નાખું પણ બળ નહોતું આવતું, પણ મારા વાઈફે બળ આપ્યું એટલે બધું થઈ ગયું, અને આખી રાત બધી કથા વાર્તા ચાલી એટલે અંતરમાં એમ થઈ ગયું કે નાના કરી જ નાખવું છે. તો સ્વામી શું કે ખબર છે? સ્વામી કે તે મને સવારના પહોરમાં એને કહ્યું કે આ લોનની હું સેવા કરી નાખું, ત્યારે મને વિચાર આવ્યો કે આ ખંડાલાનો ઘાટ છે ને, ગાડી એક એન્જિને ચડે નહીં, આ પાછળ બીજું એન્જિન લાગ્યું હોવું જોઈએ. કે સ્વામી કે મને વિચાર આવ્યો કે ખંડાલાનો ઘાટ એક એન્જિને ગાડી ચડે નહીં, આ પાછળ બીજું એન્જિન લાગ્યું હોય ને તો જ આ ઘાટ ગાડી ચડે, બાકી ટેકરો ચડે હતી નહીં, કે આ ગાડી એમને એમ ટેકરો ના ચડે. કે પણ સ્વામી બહુ જ રાજી થયા, આશીર્વાદ આપ્યા, થાળમાંથી પ્રસાદ આપ્યો. સ્વામી કે તમારા કુટુંબમાં બધાનું આ સેવાય કરીને કલ્યાણ, અને આને આ દેહે મહારાજ અક્ષરધામમાં બધાને બેસાડી દેશે. ખૂબ આશીર્વાદ આપ્યા અને થાળમાંથી પ્રસાદ આપ્યો. અને પછી જ્યારે પ્રતિષ્ઠાનો અવસર આવ્યો, આજની તારીખમાં પણ તમે સ્વામિનારાયણ પ્રકાશ વિશેષાંક લંડન પ્રતિષ્ઠાનું ખોલીને જોજો કે પ્રમુખ સ્વામી મહારાજની બાજુમાં લાલકૃષ્ણ અડવાણી હતા, રાષ્ટ્રીય નેતા ભાજપ, એમની બાજુમાં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત, એમની બાજુમાં ભૈરવસિંહ શેખાવત મુખ્યમંત્રી શ્રી રાજસ્થાન, અને એમની બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજે ચંદુભાઈને બેસાડેલા. અને પેલો ગોર વિધિ કરે, પ્રમુખ સ્વામી ચાંદલો કરે, સ્વામી એમનામાંથી હાથ વાત કેવી લે, અડવાણીજીને ચાંદલો કરે, કેશુબેન ચાંદલો કરે, ભૈરવસિંહ શેખાવતને ચાંદલો કરે, ગોળ ફરીને ચંદુભાઈ ચાંદલો કરે. પેલા નાળા છડી બાપાને બાંધે તો સ્વામી હાથમાંથી નાળા છડી લે, અડવાણીને બાંધે, બીજી નાળા છડી કેશુબેન બાંધે, ત્રીજી આમને ભૈરવસિંહને બાંધે, ચોથી ચંદુબેન બાંધે. બધી વિધિ સ્વામી એમની ઉપર કરે, આરતી પણ ઉતારડાવી સ્વામીએ, બહુ જ રાધી થઈને પછી બધા બાપાને બધા મહાનુભાવો ત્યાં હવેલીના ઉદઘાટન નિમિત્તે પધાર્યા. હવેલી પણ ભવ્ય તૈયાર થઈ ગઈ, જબરદસ્ત હવેલી છે, 5000 માણસ બેસે એવી પિલરલેસ, અને આમ આજુબાજુ આમ 2000 તો હાથીના મોઢા છે કાર્વિંગ કરેલા. ફરી એકવાર જ્યારે લંડન જાઓ ત્યારે તમે જોજો એટલી ફાઇન હવેલી છે. અને તે હવેલીનું ઉદઘાટન પ્રસંગે સ્વામી ત્યાં પહોંચ્યા, નાણાછડી બાંધેલી હતી, શાંતિપાઠ થયો, ઠાકોરજી સેવક સંતના હાથમાં હતા, અને નાણાછડી આમ ખોલવાની હતી, અડવાણીજીને કેશુભાઈ બાજુ ઊભા હતા, સ્વામી આમ પાછળ જોયું, અને ચંદુભાઈ આમ બાજુ ઊભા હતા, સ્વામી આમ હાથ લાંબો કરી આમ પાછળથી ચંદુભાઈનો હાથ પકડીને વચ્ચેથી આગળ લાવ્યા, અને નાણાછડીનો એક છેડો બાપાએ પકડ્યો અને એક છેડો ચંદુભાઈના હાથમાં આપ્યો, અને બંને જણાએ હવેલીનું ઉદઘાટન કર્યું. અને પછી આમ ઠાકોરજીનો પહેલો પ્રવેશ થયો, અને સ્વામી અંદર પ્રવેશ પછી પહેલો જ પગ મૂક્યો જમણો, એટલે આમ હવેલી સામે ઊંચું જોયું, ભવ્ય કાર્વિંગ ને બધું જોયું, આમ રાજી થઈ ગયા કે વાહ. અને પછી પહેલું જ વાક્ય બોલ્યા કે વાહ ચંદુની હવેલી, એવી સેવા, 1 મિલિયન પાઉન્ડ એટલે સાહેબ કે વાહ ચંદુની હવેલી છે. પણ જો આવા રાજી થઈ ગયા ચંદુભાઈ ને આ પ્રસંગ તમે એમની પાસે જ સાંભળો તો આ તો આપણે 10 મિનિટમાં પતાયો, પણ આ પ્રસંગ 1.5 કલાક ચાલે એમને, એટલા કેફમાં ફરજ બધી. પછી તો 3-4 વર્ષ સુધી ભયંકર તકલીફ રહી, કઈ રાતોરાત કઈ બધી તકલીફ દૂર નથી થઈ જતી, ભગવાનને સંત કસોટી કરે એટલે પૂરેપૂરી કરે. 5-6 વર્ષ સુધી બહુ તકલીફ રહી, પછી પાછી ધીમે ધીમે ભાવ ઉચકાતા થઈ ગયા, બધું ગોઠવાઈ ગયું. અત્યારે તો બધી રીતે સાનુકૂળ છે, સારી સેવાય કરે છે, દિલ્હી અક્ષરધામમાં ઘણી સારી સેવા કરી, પણ મોટા પુરુષને ટાણે રાજી કરી લીધા. ભાઈ ચંદુભાઈ હસતા હસતા કે આ પ્રસંગ કહેતા હતા ત્યાં લંડનમાં હરિભક્તોની શિબિરમાં, પછી હસતા હસતા કે મારે સેવા કરવી જ પડે ને. કે બાપા 74 ની 78 ની સાલમાં આવતા લંડન, 77 ની સાલમાં બધે, ત્યારે કેમ બધા બાળમંડળ આમ ખૂણામાં બેઠા હોઈએ,
અને સાંઈ બાબા પૂજા કરવા આવે ને તિલક ચાંદલો કરે પૂજામાં પોતે, પછી આમ જોઈ અને મને નજીક બોલાવે. અમે તો કે ચડ્ડી પહેરીને આમ બેઠા હોય ખૂણામાં, હું દોડી નજીક જઉં અને સાંઈ બાપા પોતે તિલક ઘસી અને મને ચાંદલો કરી દેતા. 25 દિવસ રોકાય તો 25 દિવસ અને ચાંદલો કરી દે. પછી હસતા હસતા કે હવે મને સમજાણું કે મને તે તાર ચાંદલો શું કામ કરી દેતા હતા, એ મોટો કરવાનો હતો કે આજે મોટો ચાંદલો કરવાનો હતો ને એટલે તે તાર ચાંદલો કરી દેતા હતા કે. પણ આ તો હસતા હસતા પોતે વાત કરતા હતા. પણ કે સાંઈ બાપા પધરામણી થાય ને તો ગાડીમાં બેસે અને મને દૂર ઉભેલો જોયો ને તો હું તો નાનો હતો, આમાં 7-8-10 વર્ષ નો હું, પણ આમ દૂર ઉભો તો મને બોલાવે અને પછી મને પૂછે આ સ્કૂલે જવાનું છે, તો હું કહું કે ના ના સ્વામી આ સ્કૂલે નથી જવાનું, આ તો રજા, ચાલ મારી સાથે. તો પધરામણીમાં પોતાની સાથે મને ગાડીમાં ખોળામાં બેસીને પધરામણીએ લઈ ગયા છે પ્રમુખ સ્વામી. આવી રીતે મને લાભ આપ્યો નાનપણથી. પછી માંગે તો મારે આપી જ દેવું પડે ને. પણ જો આ તો મોટા પુરુષની રીત છે, હેત કરવાની રીત, સેવા સમર્પણમાં જોડાવાની રીત. પણ જો કહેવાનું શું કે આવા ભક્તો આજે પણ છે કે પોતાનું સર્વસ્વ સમર્પણ ભગવાન અને સંત માટે કરી દેતા હોય છે, તો આવા હરિભક્તો શ્રીજી મહારાજના વખતમાં હતા, આજે પણ આવા હરિભક્તો જોવા મળે છે. અને આવી સેવા અને પાછી સાથે સાથે એવી સમજણ, એવી અંતરમાં સમજણ પણ દ્રઢ. આ તો આપણે સેવા સંબંધી બધા અનેક દ્રષ્ટિકોણ જોયા, પણ સમજણ પણ હરિભક્તોની એવી કે કદાચ જો સેવામાં ચૂક થઈ ગઈ હોય તો પોતે એવી અંતરદ્રષ્ટિ પણ કરતા, જેમ યોગીજી મહારાજે યોગી ગીતામાં સ્મૃતિ કરી છે કે રૂડાભાઈએ બળદ ન દીધા તો બહુ બળતરા થઈ. એ પ્રસંગ આપણે આખો જાણીએ છીએ કે મહારાજ ગઢડામાં જયારે મંદિર બાંધતા હતા, રૂડાભાઈના બે બળદ સરસ જોયા. મહારાજ કે આવા બળદ અમારી માટે હોય તો જોજો, તો કે હા મહારાજ જોઈશ. રૂડાભાઈને ન આપવા એવું નહોતું, પણ જરા ક્લિક ના થયું પેલું કે આ મહારાજ માંગે છે તો જોવાના જ છે, બીજા બળદ તો એ મારા માટે જોઈશ, અત્યારે આ તો આપી દઉં. પણ એવું જરા સ્ટ્રાઇક ના થયું. પછી તો શોધતા રહ્યા, મહારાજ કાયમ યાદ કરાવતા, રૂડાભાઈ અમારા બળદનું શું થયું. એમ કરતા કરતા વર્ષો વીતી ગયા અને આ બાજુ ગઢડાનું મંદિર બંધાઈ ગયું. વર્ષો વીતી ગયા, શ્રીજી મહારાજ ધામમાં ગયા અને આ બાજુ રૂડાભાઈને પસ્તાવો શરૂ થયો કે ઓહો આ બે બળદ શ્રીજી મહારાજે માંગ્યા હતા હું આપી ના શક્યો. અને મને એ વખતે બુદ્ધિ ના સૂજી કે મહારાજને શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન પોતે પૃથ્વી ઉપર પધાર્યા, અમને અમને આટલો લાભ આપ્યો, કલ્યાણ કરવા માટે પધાર્યા અને આ બે બળદ હું મહારાજને ના આપી શક્યો. એટલો બધો મનમાં પશ્ચાતાપ થયો ત્યાં હદ નહીં. અને ગઢડામાં ત્યાં કોઠારી મહાપુરુષ દાસ હતા, એમને જઈને મળ્યા કે સ્વામી અંતરમાં બહુ બળતરા રહે છે. ત્યારે મહાપુરુષ દાસે કહ્યું કે અત્યારે ત્યાં વડતાલના આચાર્ય રઘુવીરજી મહારાજ છે, એ ભગવાનનું સ્વરૂપ કહેવાય, મહારાજના રાજીપા વાળા છે, એને જઈને તમે એક બળદની જોડ આપી દો. એટલે મહારાજને પહોંચી ગઈ સારામાં સારી બળદની જોડ લઈને એ આપવા માટે વડતાલ ગયા. અને પછી વિચાર આવ્યો કે ના ના એક નહીં, સવાઈ બધું કરી નાખું, બમણું કરી નાખું, 4 ગણું કરી નાખું. 12 જોડ બળદની લઈને વડતાલ ગયેલા રૂડાભાઈ. અરે 12 જોડ બળદ એ રઘુવીરજી મહારાજના હાથમાં આપ્યા અને ત્યારે રઘુવીરજી મહારાજ એમને ખૂબ આશીર્વાદ આપ્યા અને લેખિત પણ આપ્યું કે તમારી આ સેવા અદ્ભુત છે. પોતાના અંતરમાં ઘણી શાંતિ પણ થઈ, પણ તોય જે પેલો 10% જે કાંટો એ નીકળ્યો નહીં. 10% તો મનમાં દુઃખ રહ્યા કરતું કે આડું બધું બરોબર, 12 જોડ બળદની સેવા કરી દીધી, રઘુવીરજી મહારાજ રાજી થયા, મહાપુરુષ દાસ જેવા કોઠારીની આજ્ઞાથી કરી. પણ તોય શ્રીજી મહારાજ સદેહે પૃથ્વી ઉપર હતા, એમના હાથમાં તો હું બળદની રાસ આપી શક્યો નહીં, એ તો એક રહી જ ગયું, બળતરા રહેતી હતી. ત્યારથી પોતે દર વર્ષે એક બળદની જોડ વડતાલ આપતા અને રૂડાભાઈ પોતાના વિલમાં લખતા ગયા કે મારા વંશજમાં આ પૃથ્વીનું પટ રહે ત્યાં સુધી દર વર્ષે એક બળદની જોડ વડતાલ મંદિરે આપી. ત્યાં આજે 200 વર્ષથી રૂડાભાઈની 6ઠી પેઢી ચાલે છે, એ એક બળદની જોડ વડતાલ મંદિરે આપે છે. જો એક સેવાની ચૂક થઈ ગઈ પાછળ કેટલી મોટી વાત બની જાય. પણ જો એ ભક્તને હૃદયમાં અંતરદ્રષ્ટિ હતી, ચલો સેવા તો ચૂક થઈ જાય, સ્વભાવ પ્રકૃતિ પૂર્વના સંસ્કાર ઘણું બધું કામ કરી જાય, પણ આપણે ભક્તપણું છે ને કે એક અંતરદ્રષ્ટિ રહી, એક ભાવના રહી અને આવી ભાવના અને આ વિલ કરતા ગયા. પણ એ 1992 સુધી નિયમિત બળદની એક જોડ આપી, પછી તો આ 6ઠી પેઢીએ બધો પ્રગટનો સત્સંગ થયો, વચનામૃતમાંથી સત્પુરુષનો મહિમા સમજાણો. અને ચાલુ યોગી શતાબ્દી મહોત્સવે રૂડાભાઈની 6ઠી પેઢી એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે 2 ફર્સ્ટ ક્લાસ સંઘારેલા બળદ લઈને એ લોકો આવેલા અને બધા 28-30 જણા બધા પુરુષ સભ્યો બધા હાજર હતા અને સર્વસ્વ બાપાને ઉતારે આવ્યા. અને સાંઈ બાપાને બધી અગાઉથી સંતોએ વાત કરી રાખેલી, બાપા ઉતારામાંથી સ્પેશિયલ બહાર આવ્યા, સભામાં જતા પહેલા બંને બળદને ચાંદલા કર્યા. અને તે વખતે રૂડાભાઈના જે સીધા વંશજ હતા એણે બે બળદની જોડ પ્રમુખ સ્વામી મહારાજના હાથમાં આપી અને આમ બે આંખમાં આંસુ સાથે હાથ જોડીને બોલ્યા કે બાપા 6ઠી પેઢીએ આજે શ્રીજી મહારાજે હાથો હાથ બળદ લીધા. એવું અમને આમ અંતરમાં પ્રતીતિ આવે છે. અને ખરેખર બન્યું એવું કે 28-30 જણા જે પુરુષ સભ્યો હાજર હતા
એમાંથી 5-7 જણાને તો પાછળથી એ લોકોએ પોતાના કુટુંબીજનોને વાત કરીને સંતોને વાત કરી કે જ્યારે અમારા ભાઈઓએ બળદની રાસ શ્રીજી પ્રમુખ સ્વામી મહારાજના હાથમાં આપી ત્યારે સાક્ષાત પ્રમુખ સ્વામી મહારાજની જગ્યાએ અમને શ્રીજી મહારાજના દર્શન થયેલા. એમના વંશજો અત્યારે પણ વાત કરે છે, પણ જો છઠ્ઠી પેઢીએ બધું ભેગું થયું તો આવી અંતર્દ્રષ્ટિ હરિભક્તોને રહેતી.

હતા સંતો, અને સારંગપુરમાં બાપા જૂન મહિનામાં આખો મહિનો રોકાયેલા, ત્યારે નાગજી કાકા બાપાના આશીર્વાદ ચાલુ હતો અને એકદમ સભામાંથી ઉભા થઈ ધ્રુસ્કીને ધ્રુસ્કી રડવા માંડ્યા. સ્વામી પાછળ શાંત રાખે કે નાના સ્વામી મને આજે પેલો પ્રસંગ કહેવા દો, મને આ મંતરમાં બળતરા થાય છે. બાપાના ચાલુ આશીર્વાદ દે, અમને બાપા પાસેથી માઇક લઈને નાગજી કાકા એ પ્રસંગ સારંગપુરની સભામાં કહેલો કે આવો પ્રસંગ થયેલો, અને મને પ્રમુખ સ્વામી મારાથી બહાર બોલાવ્યો અને બહાર બોલાવીને મને કહ્યું કે નાગજી કાકા આપણા એક હરિભક્ત છે, એમની દીકરીનું લગ્ન છે, એમને જરા અત્યારે આર્થિક તકલીફ છે, તો તમે 500 રૂપિયાની સેવા કરો તો એમને દીકરીનું લગ્ન બધું પૂરું થઈ જાય. તો નાગજી કાકા કે, મેં કહ્યું કે વાંધો નહીં સ્વામી, આપ કહો છો તો હું સેવા કરું, પણ મને યોગી મહારાજ કહે ને તો હું સેવા કરું. તો સ્વામી બોલ્યા કે આ તમને યોગી મહારાજ જ કહે છે એમ તમે સમજો, તમે આ સેવા કરી દો, અને એવું હશે તો આપણે અમને સભા પૂરી થાય પછી આપણે યોગી મહારાજને વાત કરી દેશું કે તમે 500 રૂપિયાની સેવા કરી છે અને યોગી મહારાજ આશીર્વાદ આપશે. તો એ નાગજી કાકા કે, મેં કહ્યું કે સ્વામી બરોબર તમારી વાત, મને આપવામાં વાંધો નથી, પણ એકવાર મને યોગી મહારાજ કહે તો હું આપી દઈશ. બીજી વાર આવું બોલે એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમને શું કહ્યું કે વાંધો નહીં, તમે બેસો સભામાં, આપણે છેલ્લે યોગી મહારાજને પૂછી લેશું. પછી કે હું અંદર જઈને બેઠો, સભામાં બેઠો, અને પછી 10-1 મિનિટમાં યોગીજી મહારાજના આશીર્વાદ પૂરો થાય, વ્યક્તિગત દર્શન આવે, થોડા 25 હરિભક્તો બેઠા હોય. અને તે વખતે નાગજી કાકા બિચારે ફેથફુલી યોગીજી મહારાજને પૂછ્યું પ્રામાણિકપણે કે બાપા મને પ્રમુખ સ્વામીએ બહાર બોલાવ્યો અમને સભા વખતે, મને કહ્યું કે આપણે એક હરિભક્તને જરૂર છે, એમના દીકરીનું લગ્ન છે, તો તમે 500 રૂપિયા આપો, 68 સાલની વાત. તો સ્વામી હું આપું, સેવા કરી દઉં. એટલે યોગીમાં કે, લે ગુરુ મને કેમ પૂછવા આવ્યા, પ્રમુખ સ્વામી તો સંસ્થાના ધણી છે, એ સેવાનું કે એટલે મને પૂછવા નહીં આવવાનું, કરી જ નાખવાની, જાઓ ગુરુ જાઓ પ્રમુખ સ્વામીને રાજી કરી દો એમ કહીને કે મને મોકલ્યો. એટલે કે હું દોડતો બહાર આવ્યો. જો રૂડાભાઈને સેવા ન કરવી નહોતું બળદનું, એ બિચારા શ્રદ્ધાથી બળદ શોધતા હતા અને મહારાજને આપવા હતા, પણ ટાણું ચૂકાઈ ગયેલું એમ નાગજી કાકાને ટાણું ચૂકાઈ ગયું. બહાર જઈને પ્રમુખ સ્વામી મહારાજ બાકડા ઉપર બેઠા હતા, કે સ્વામી પેલા 500 રૂપિયા લો આર્યા કોને આપવાના છે એમ કઈ કવરમાં નાખતા હતા. એટલે સ્વામી આમ ખાલી આમ સાહજિક ટપલી મારી, સ્વામી કે નાગજી કાકા પેલી સેવા થઈ ગઈ, અને એક બીજા હરિભક્ત આવ્યા એની પાસે મેં સેવાનું કહી દીધું, ફરી બીજી સેવા છે તમને કહેશું. પછી યોગીજી મારે કીધું સ્વામી આવું થઈ ગયું. યોગીજી મારે કે, લે ગુરુ તમે ટાણું ચૂકી ગયા ને. એટલે પાછું યોગીજી મારે આવું બોલ્યા એટલે જે અંતરમાં બળતરા થઈ, અને કે એવી બળતરા અંતરમાં થઈને તે દિવસથી આજની સુધી આજે એ વાતને 25 વર્ષ થયા, હું તો દૂધનો દાઝેલો જેમ છાશ ફૂકી ફૂકીને પીવે એમ પ્રમુખ સ્વામી અત્યારે એક એક શબ્દ બોલે ને આમ ઝીલી લઉં છું, ને સેવામાં ચૂક ન થાય ધ્યાન રાખું છું, પણ કે સ્વામી બળતરા પેલી મટતી નથી એમ કહીને પાછા ધ્રુસકે ને ધ્રુસકે સંતોની વચ્ચે રડવા માંડ્યા નાગજી કાકા. આ 93 સાલમાં જૂન મહિનાનો પ્રસંગ. સાંઈ પાસે નજીક બોલાવ્યા, આશીર્વાદ આપ્યા, સાંઈ કે તમારી બધી સેવા થઈ ગઈ, અમે રાજી છીએ, અમને એ પ્રસંગની યાદ નથી, તમે શું કામ યાદ કરો છો. અને સ્વામી કે, ક્યાં એવો મોટો પ્રસંગ બની ગયો છે અને ક્યાં તમારે એટલું બધું રાખવાની જરૂર છે. પછી સ્વામી પાછા છાતી ઉપર હાથ ફેર્યો ને આમ સાંઈ કે શાંતિથી કે, ના બાપા અહીંયા હાથ ફેરો કે, આ પ્રસંગની હજી સ્મૃતિ જતી નથી, આ પ્રસંગ મને ભૂલવાડી દો તમે, નહીં તો મને બળતરા નહીં જાય. સ્વામી પાછા આમ છાતી પર હાથ ફેર્યો, સ્વામી કે મહારાજને પ્રાર્થના કરશું કે ફરી તમને યાદ ના આવે આ બધી વસ્તુ. પણ જો આવા હરિભક્તો કદાચ ચૂક તો થઈ જાય એની વાત એની ના નથી, પણ અંતરદ્રષ્ટિ રહે કે એવી સમજણ રહે કે મારાથી આ ચૂક થઈ ગઈ. તો આવા હરિભક્તો શ્રીજી મહારાજના વખતમાં હતા, આજે પણ આવા હરિભક્તો છે, અને આવી સેવા છે, આવું સમર્પણ છે, અને આવી સમજણ છે, એને લઈને હરિભક્તોના અંતરમાં કેફ અને આનંદ 24 કલાક વર્ત્યા કરે છે. શ્રીજી મહારાજના વખતમાં ગાણલાના મૂડી ડોશી હતા, અન સમય એનો ધણી ધામમાં જતો હતો, ખાટલા ઉપર સૂતો સૂતો વિલાપ કરે કે, તે તો શ્રીજી મહારાજની સેવા કરીને તારું કલ્યાણ થઈ ગયું, પણ હું નકામો, આખી જિંદગી બીડીઓ ફૂકી ખાધી અને ચોરે બે ખાઈને ગપ્પા માર્યા કર્યા, તે મારું કલ્યાણ તો હવે નહીં થાય, હું તો નરકે જવાનો. ત્યારે મૂડી ડોશી વૃદ્ધ હરિભક્ત બાઈ અભણ એના ધણીને શું કહે છે કે, તું શું વિલાપ કરસ અને તું શું શ્રીજી મહારાજના મહિમાને સમજો, આ હાથે કરીને મેં શ્રીજી મહારાજની સેવા કરીશ, મેં શ્રીજી મહારાજનો ચરણ સ્પર્શ કર્યો છે, આ હાથે કરીને મેં શ્રીજી મહારાજને રોટલા જમાડ્યા છે, અને એ હાથના રોટલા તે ખાધા છે, માટે તારું કલ્યાણ તો થઈ જ ગયું છે, તને મનાતું નથી, તને પ્રતીતિ નથી. હવે એક વૃદ્ધ ગામડાની અભણ બાઈ એને કેટલી બધી પ્રાપ્તિનો આનંદ હશે, શાસ્ત્રનો એક શબ્દ નહીં જાણતી હોય, અભણ એટલે વાંચતા કંઈ નહીં આવડતું હોય, અને મેં નિત્યાનંદ સ્વામી જેવા સભા મંડપમાં કથા વાર્તા કરતા બે શ્લોક વચ્ચે બોલે એટલે લિંક તૂટી જાય કથાની, શું સમજણ પડે એમ. પણ અંતરમાં પ્રાપ્તિનો કેફ કે, ઓહો શ્રીજી મહારાજ સાક્ષાત મળ્યા. તો જો આવી સમજણ સેવાને સમર્પણનો લાભ આ છે કે આવો આપણને કેફ 24 કલાક રહ્યા કરે. આજે પણ એવા હરિભક્તો છે કે અંતરમાં પ્રાપ્તિનો કેફ, ગમે તેવું દુઃખ આવીને ઉભું રહે એને અડે જ નહીં, 24 કલાક કેફ મારે. વિવેક સાગર સ્વામી કહે છે ને, આ બધા હરિભક્તોની એક સ્પેશિયલ ફાઇલમ છે, સ્પેશિયલ કેટેગરી છે, અને વિવેક સાગર સ્વામી એમનું નામ પાડેલું છે, વગર પીધે પીધેલા.

આ બધા કેવા કહેવાય? વગર પીધે પીધેલા બધા. વિરચંદભાઈ મોદી છે, પછી આપણે પેલા મલાડમાં અમારા શંકરભાઈ છે પટેલ ગઢ વિસ્તારના, પછી ચિત્રંજન કાકા છે લંડન, આ બધા છે ને, અને પછી અરુણભાઈ છે આપણા, આ બધા 24 કલાક કેફમાં. મહારાજ સ્વામી સ્વામી મહારાજ ગમે તે પ્રસંગ બની જાય ને, એનો કેફ ઉતરે જ નહીં, એનો આનંદ ઓછો થાય જ નહીં. ખરેખરું જીવમાં મરી ગયું. પણ જો આ આનંદ અને આપણે થોડું થોડું થાય ને ઢીલા પડી જઈએ, થોડુંક થાય ને તાવ તો હજી ગામને પાદર વલસાડના ખૂણે ઊભો હોય ને ત્યાંથી અહીંથી ગાદ દોડી ઊંઘી જાય, લે આવું આપણને કેમ થતું હશે? આપણે સભા ભરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, ને આ કેમ વારે વારે આપણને આવું થાય છે? થાય તો દેહનો ભાવ છે, સત્સંગ એના માટે નથી. પ્રથમનું 70મું વચનામૃત, સત્સંગ કરવો તે કેવળ પોતાના જીવના કલ્યાણ માટે કરવો, પણ લૌકિક પદાર્થની અપેક્ષાએ સત્સંગ કરવો નહીં. તમે સત્સંગ કરો છો એટલે તમારો જુવાન દીકરો એક્સિડન્ટમાં ધામમાં ન જાય એવું નથી. અમારા સંતો જુવાનને કોઠારીઓ ધામમાં ગયા છે ને, આ સંતપ્રિય સ્વામી નડિયાદના કોઠારીઓ ધામમાં ના ગયા એક્સિડન્ટમાં? સંતો ધામમાં જાય છે ને ત્યારે તમારો જુવાન દીકરો નહીં જાય? તમે કહો કે અમારે સત્સંગી ના જવો જોઈએ, તો સાધુ નથી જતા? સાધુ જાય ત્યાં જાય, જાય એ તો ગમે તે નિમિત્ત છે, ગમે તે કારણ છે, ભગવાને સંતે જેમ આપણું આયુષ્ય કરવું એમ કરે. તમે એમ કહો કે મારે તો સત્સંગ નિયમિત કરીએ છીએ અને દશાંશ વિશાંશ ધર્માદો નિયમિત આપીએ છીએ, ઉત્સવ સમયે અમે સેવા કરીએ, એના તિથલનું મંદિર બંધાણું ત્યારે અમે આટલી સેવા કરી, પણ આનું ખબર નહીં કોઈ રીતે ધંધામાં મેળ નથી આવતો, દુકાન નથી ચાલતી, આવો પ્રશ્ન થાય છે? જો થાય તો હજી સત્સંગમાં કાચબ છે. આ બેને કોઈ સંબંધ જ નથી, પેલી સેવા કરીએ કલ્યાણ માટે છે, અને આ તો સુડીનું દુઃખ કાંટે માટાડે છે. તારી દુકાન વેચી જવાની હતી, એમાંથી હજી ચાલે છે, તારા નામે જેટલું થારું રાખ, આ સુડીનું દુઃખ કાંટે મટ્યું છે. પણ હરિભક્તને એવું છે, તમે જોજો બધાને, થોડુંક દુઃખ આવે ને તરત સત્સંગનો વિચાર પહેલો આવે. એક હરિભક્તનો ફોન આવ્યો અમારી ઉપર, એ કે સ્વામી હું દશાંશ વિશાંશ ધર્માદો બહુ નિયમિત કાઢું છું. મેં કીધું બહુ સારું, પણ કે દશાંશ વિશાંશ ધર્માદો મેં નિયમિત કાઢ્યો એટલે હવે મારી લક્ષ્મી શુદ્ધ થઈ ગઈ કહેવાય? મેં કહ્યું હા શુદ્ધ થઈ ગઈ ને, મહારાજની આજ્ઞા પ્રમાણે તમે સેવા કરી, મારા હકની થઈ ગઈ કહેવાય? મેં કહ્યું હા. 3 વખત હા પાડી, એમાં તેને 303 ગોળી છોડી. મને કે તો પછી મારા ઘરે ચોરી કેમ થઈ? હા એ શર મારો હું ધર્માદો કાઢું છું, હવે બાકીની લક્ષ્મી હકની થઈ ગઈ, શુદ્ધ થઈ ગઈ, હવે ચોરી શું કામ થઈ? મેં કહ્યું બસ આ બધું કર્યા પછી પણ તમારી સમજણ કેટલી છે એ ચેક કરવા માટે શ્રીજી મહારાજે ચોરને મોકલ્યો અને ચોરી કરાવી, કરતા હરતા તો એ જ છે. અને મહારાજે પ્રથમ 62માં લખ્યું કે સત્સંગીને માથે કાળ કર્મ અને માયા એ ત્રણેય દુઃખ લાવવાને સમર્થ નથી. સત્સંગીને જે દુઃખ આવે છે ભગવાનને સંત જાતે મૂકે છે, પ્રથમ 61 પ્રમાણે કાં તો પરીક્ષા કરવા અને કાં તો પોતાની એની નિષ્ઠા ચકાસવા માટે કે આનું બધું બરોબર છે, છતાં એને દુઃખ મૂકવું એ કેવું વિચારે છે, કેવું સમજે છે, એ સત્સંગ એનો કેટલો ઓછો થઈ જાય છે ચેક કરવા માટે દુઃખ મૂકે. શ્રીજી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આપણો સત્સંગ ચેક કરવા માટે એક જ અસ્ત્ર અને શસ્ત્ર જે ગણો એક જ છે, શું? દુઃખ મૂકવું. એ દેહનું દુઃખ મૂકે, મનનું દુઃખ મૂકે, વ્યવહારનું મૂકે, કાં તો સત્સંગનું દુઃખ મૂકે. અને પછી એ બેઠા બેઠા જોવે કે જોવું કેમ ચાલે છે, એનું કેવું ભજન થાય છે, કેવી સેવા કરે છે, મંદિરમાં કેવો આવે છે, કેટલાના અવગુણ લે છે. પેપર નીકળી જાય ને ખબર નથી પડતી, હા ગમે ત્યારે પરીક્ષા થઈ જાય આ તો. પણ ભગવાનને સંત તો આવી રીતે પરીક્ષા કરી લે. તો આપણે જે પ્રસંગની વાત કરતા હતા, આવી રીતે ભગવાનને સંત આપણી પરીક્ષા કરી લે. તો પેલા હરિભક્તે પૂછ્યું કે કેમ? મેં કહ્યું આવી રીતે આ ચેક કરવા માટે કે આવા શબ્દો તમારા મોઢામાંથી નીકળે છે? તો હું આમ નિષ્ઠાવાન હરિભક્ત હતા, થોડા રમૂજી તો કે સ્વામી હું ફેલ ને. મેં કહ્યું હવે એ તો તમારે વિચારવાનું, પણ જો આવું થઈ જાય આપણને હકનું, પણ જો કોઈ રીતે કરીને ગમે તેટલું દુઃખ આવે તો પણ પોતાની નિષ્ઠા આગી પાછી થાય નહીં. તો આવી પણ એક સમજણ અંતરમાં દ્રઢ છે. પણ આવી રીતે આપણે મૂળ પ્રસંગની વાત કરતા હતા, ઘાણલાના મૂળી ડોશીની વાત કરતા હતા કે આવી સમજણ એને દ્રઢ રાખી અને પોતાના પ્રાપ્તિનો આવો કેફ, એટલે આપણે એ વાત પરથી ડાયવર્ટ થયેલા કે આવો કેફ હોય તો કોઈ પણ દુઃખ આવીને ઊભું રહે એના કેફ કોઈ દિવસ ઓછો થાય નહીં. તમે દરિયામાં ભરતી ચડી હોય અને તમે 10-10 હજાર લીટરના ટેન્કરો લઈને આવો તમારા અને 50-50 ટેન્કર ભરી જાઓ ભરતીમાંથી, તો દરિયાનું પાણી કેટલું ઓછું થાય? આમ દેખીતે નજરે ચડે કે આમાંથી તો 10-10 હજાર લીટરની 100 ટેન્કરો કોઈક ભરી ગયું પાણી, દરિયાનું પાણી ઓછું થાય? એમ જેને એકવાર આમ કેફ ચડી ગયો ને એને પછી કોઈ દુઃખ આવીને ઊભું જ ના રહે, એની ભરતીમાં ઓટ આવે જ નહીં કોઈ દિવસ. એવા ભક્તો એટલે ગાંડલાની મૂડી ડોશીને આવો કેફ. કાળાશ્રીના હીરા ભગત હતા, સવારના પોરમાં પોતે હરિજન હતા એટલે ચોક વાળવા માટે ગયા,
વસંત પંચમી નો દિવસ હતો એટલે મુહૂર્ત વહેલું હતું, બધા મહાજનો વહેલી દુકાન ખોલી. ગુણા ત્યાં સાઈ ના વખત નો આ પ્રસંગ છે. તો બધા જોયું, અલ્યા હિરિયા આ કપાળ ઉપર શું કર્યું? આમ કપાળમાં વાળ ઊંચા કરીને બતાવ્યું કે અમારા સ્વામિનારાયણ તિલક ચાંદ નો. અહીંયા અહીંયા કે હરિજન એટલે તો તુકાર જ બોલાવે, તોછડી ભાષામાં બોલાવે. અરે હિરિયા તું ક્યાંથી ભગત થઈ ગયો? અરે કે મારા ઈશદેવ શ્રીજી મહારાજ, મારા ગુણ, મારા ગુરુ જુનાગઢના જોગી ગુણાતીતાનંદ. પેલા મહાજનો કે અલ્યા ભગત તો તારી જ્ઞાતિમાં કુજાર થતા હશે, ભગત તો નરસિંહ મહેતા હાચા, કે એને પેલો રાગ ગાયો તે ભગવાને સાક્ષાત પ્રગટ થઈને હાર નાખ્યો. તારા કાળાશ્રી ગામના હીરા ભગત આમ તો નિમ્ન જ્ઞાતિના કહેવાય, મહાજનની સામે આમ આંખ ઊંચી થાય નહીં. બોલવાની તો વાત નહીં, 200 વર્ષ પહેલા મહાજનની સામે આંખ ઊંચી ના થાય, પણ અંતરમાં એક કેફ. તો ભગત કે મહાજન તમે મારા મા બાપ ખરા, પણ આ પ્રસંગે એક વાત કરવી છે. નરસિંહ મહેતાએ આખી રાત ગાણા ગાયા ત્યારે ભગવાનને ઉપરથી હાર લબડાયો, તે હાથો હાથ તો આપ્યો જ નથી, ઉપરથી લબડાયો. અને આ ભગત તો દર પૂનમે જુનાગઢ મંદિરે જાય છે ત્યારે મારા ગુરુ ગુણાતીયાન સ્વામી આમ હાથ મારા માથા ઉપર મૂકે છે. કેવો કેફ બોલો! તે આખી જિંદગી વાળની કપાયેલા, વાળ છૂટા કરે ને તો નીચે જમીન સુધી ઢસડાય એટલા વાળ લાંબા થઈ ગયેલા ભગતના. કોકે ભગત આ વાળ આટલા લાંબા કર્યા? અરે કે આ માથા ઉપર જુનાગઢના જોગી ગુણાતીતે હાથ મૂક્યો છે, હવે ગાંઈજાન મૂકવા દેતો હોઉં કે? બોલારે એવો કેફ ચડી ગયેલો એને, હવે અજામને ના મૂકવા દઉં કે છે, જુનાગઢના જોગી હાથ મૂક્યો છે, આટલા લાંબા વાળ થઈ ગયેલા. આવા કેફ વાળા હરિભક્તો, એટલો બધો અંતરમાં કેફ. આજે પણ એવા હરિભક્તો છે આપણા ભગવાનજીભાઈ માંડવિયા કેનેડાના, એમના દર્શન કરવા હોય તો બ્રહ્મ ઉપનિષદ પુસ્તકમાં ફોટો છે, પ્રમુખ સ્વામી મહારાજ અને વિવેક સાગર સ્વામી બંને પેલું માઉથ પીસ બાંધેલું છે, અને ભગવાનજીભાઈ માંડવિયાને હોસ્પિટલમાં જોવા માટે ગયા છે, એમણે પણ માઉથ પીસ બાંધેલું છે, એમને લુકેમિયા હતું, બ્લડ કેન્સર, અને 88 કે 89 સાલમાં ધામમાં ગયા, 38 વર્ષની જ ઉંમરે. પણ અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત, નિયમ ધર્મ મેં વચ્ચુસ્ત, સત્સંગ મંડળના પ્રમુખ અને આખા ટોરન્ટોના ગુજરાતી સમાજના પણ પ્રમુખ. બહુ નાની ઉંમરે કેન્સર થયેલું અને હોસ્પિટલમાં પથારી વશ થઈ ગયા. એ કે બાપાને તમે ફોન કરો ને પત્ર લેખો. હરિભક્તોએ કહ્યું તો પણ બાપાને એક ફોન નહીં, પત્ર નહીં, કે જેમ સ્વામીની ઈચ્છા એમ મારો દેહ પડે, અને મારે અભક્ત નથી થવું, કે હું મારી બીમારી ટળે માંગું મોટા પુરુષ પાસે તો મારું ભક્ત પણ ઉલાજે, જેમ એમની ઈચ્છા હોય એમ મારો દેહ પડે, મને કોઈ અફસોસ જ નથી, હું તો અત્યારે અક્ષરધામમાં બેઠો છું અને દેહ પડે પછી પણ અક્ષરધામમાં. એ જ વખતે ઉત્તર ભારતના એક બહુ મોટા ધર્મગુરુએ ભગવાનજીભાઈ માંડવિયા ઉપર પત્ર લખ્યો કે ગઈસાલ અમે ત્યાં કથા કરવા માટે આવ્યા અને પારાયણનું આયોજન તમે કરેલું એની અમને સ્મૃતિ થાય છે. એક ફકરો લખ્યો અને બીજા ફકરામાં લખ્યું કે તમારા દુઃખ વિશે મેં જાણ્યું કે તમને બ્લડ કેન્સર છે અને તમારો દેહ પડશે, પણ મને મનમાં એમ વિચાર આવે છે કે તમે પ્રમુખ સ્વામી જેવા સાક્ષાત પુરુષની સેવા કરી તોય તમને 38 વર્ષની નાની ઉંમરે બ્લડ કેન્સર થઈ ગયું, તે મને તો એમ થાય છે કે તમે પ્રમુખ સ્વામી મહારાજ પાસે માંગો તો એ ઐશ્વર્ય વાપરે અને તમારું બ્લડ કેન્સર દૂર થઈ જાય. તમારા જે સંતાનો નાના છે, આ પત્ર આવ્યો. હવે આવા ટાણે આવો પત્ર આવે અથવા આવા શબ્દો સાંભળે ગમે તે માણસ આમ હલી જાય, હા, એને સત્સંગ વિશે સંશય થવા માંડે કે આવું વાત તો સાચી છે, મેં આટલી સેવા કરીને મારે જ આવું થયું. સત્સંગીઓના મૂળ પ્રશ્નો છે, સંતો પાસે આવીને આ જ વાત કરે છે ને કે સ્વામી અમે આટલું બધું કરીએ છીએ ને આવું કેમ થાય છે, પણ તું આટલું બધું કરસ ને એટલે ભગવાને નક્કી કર્યું કે તારે આને આ દેહ કલ્યાણની ઈચ્છા છે એટલે એમને આને આ દેહ જ કરાવવું જ બધું, એટલે આને આ દેહ જ બધું ચોખ્ખા કરી નાખવા છે, ઘસી જ નાખવા છે. ભગવાનજી ભાઈએ પોતે પત્ર લખી શકતા નહોતા, અશક્ત થઈ ગયેલા. એમના પત્ની એમને કીધું કે હું લખાવું એમ તું પત્ર લખ. એમના પત્નીએ પત્ર લખ્યો, જે કેફનો પત્ર એમણે લખ્યો છે આ તો ભગવાનનું કરું ને. એમના પત્નીને બુદ્ધિ સૂજી તો એ પત્રની ફોટોકોપી ઝેરોક્સ કઢાવી દીધી એમણે અને સત્સંગમાં આપણને પ્રાપ્ત થઈ. અને જે આપણું સત્સંગ પુસ્તક છે પિક્ટોરિયલ, એમાં છેલ્લેથી બીજા કે ત્રીજા પાના ઉપર એ ભગવાનજીભાઈનો પત્ર ધામમાં ગયાના 3 જ દિવસ પહેલાં જે લખેલો એ છાપેલો છે આપણે. એમાં એમણે પહેલાં ધર્મગુરુને લખ્યું કે તમારી લાગણીઓ મારા વિશે છે એ બદલ આપનો આભાર. પછી બીજા ફકરામાં લખ્યું કે તમે એમ કહો છો કે પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની મેં સેવા કરીને અને મને નાની ઉંમરે આ કેન્સર થયું, તો કેન્સર તો દેહ પડવાનું એક નિમિત્ત છે અને ગમે ત્યારે દેહ પડે, આવરદા આવી રહી હોય અને કદાચ આવરદા ન આવી રહી હોય તો એ મારા ગુરુ પ્રમુખ સ્વામી સમર્થ છે કે મને જ્યારે ધામમાં બેસાડવો હોય ને એમને નક્કી કર્યું હોય ત્યારે મને ધામમાં બેસાડશે. પણ દેહ પડવાની રીત તો ગમે તે હોય, તમે લખ્યું કે મોટા ભક્ત છો અને તમને કેન્સર થયું, તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે રામકૃષ્ણ પરમહંસ તો પરમ ભક્ત હતા, એમને પણ કેન્સર થયેલું અને કેન્સરથી રામકૃષ્ણ પરમહંસનો દેહ પડેલો છે, તો મને પણ કેન્સર થાય જેવા મોટા ભક્તને થાય તો. એટલે નિમિત્ત તો ગમે તે ઊભું થાય દેહ પડવાનું,
પણ હું તો અત્યારે અક્ષરધામમાં બેઠો છું અને દેહ પડશે પછી પણ હું અક્ષરધામમાં છું. આટલો કેફથી પત્ર લખ્યો. અને પછી છેલ્લો ફકરો એમણે લખ્યો છે જબરજસ્ત કેફમાં. એમણે લખ્યું કે આ દેહ કરીને, આ હાથે કરીને મેં પ્રમુખ સ્વામીના ચરણ સ્પર્શ કર્યા છે, આ આંખે કરીને મેં પ્રમુખ સ્વામીના દર્શન કર્યા છે, આ મસ્તક ઉપર પ્રમુખ સ્વામીએ ઘણી વખત હાથ મૂકીને આશીર્વાદ આપ્યા છે, આ જીભે કરીને મેં પ્રમુખ સ્વામીના ગુણગાન ગાયા છે, આ કાને કરીને મેં પ્રમુખ સ્વામીના ગુણગાન સાંભળ્યા છે, એમની કથા વાર્તા સાંભળી છે, માટે મારા શરીરનું એક એક અંગ પવિત્ર થઈ ગયેલું છે, એક એક અંગમાંથી બધા પાપ જતા રહ્યા છે, દેહમાં ભલે કેન્સર હોય પણ મારા જીવનું જન્મો જન્મનું કેન્સર પ્રમુખ સ્વામીએ ટાળી નાખ્યું છે. કેટલો કેફ, કેટલો બધો પ્રાપ્તિનો આનંદ. એ પત્ર જવા દીધો, પેલા ધર્મગુરુ આમ વાંચીને ધ્રુજી રહ્યા છે, આપણને તો ખબર નથી પણ એમ થઈ ગયો છે, ઓહો શું પ્રગટના બધા ભક્તો છે, શું કેફ અંતરમાં. પણ જો જેમ ગાંડલાની મૂડી ડોશીએ એના પતિને કીધું કે આ દેહ કરીને મેં મહારાજની સેવા કરી છે, કેફ, એમ ભગવાનજીભાઈએ પણ કીધું કે આ હાથે કરીને મેં પ્રમુખ સ્વામીની સેવા કરી છે, માટે મારે તો પૂર્ણ કામપણું છે. તો આવા ભક્તો થોડી થોડી વાતમાં ઢીલા નહીં પડી જવાનું, માઈક આંગલા જેમ રણવાનું નહીં, એ નહીં કરવા માંડવાનું, થોડોક તાવ આવે ને કે થોડોક ધંધામ ખોટ જાય ને તો કે તરત તરત વાંસળી વાગવા માંડે, એવું નહીં. આવા ભક્તોના આખ્યાનો સાંભળીને આ શીખવાનું, બધાએ અમે વાતો કરીએ છીએ ને તમે સાંભળો છો, પણ તમારે ને અમારે બધાએ આ દ્રઢતા કરવાની કે આવો પ્રસંગ આવીને ઊભું રહે, આવું ટાણું ઊભું રહે, ત્યારે સત્સંગમાં સ્થિર રહી શકીએ અને એ પ્રમાણે સમજણ રાખી શકીએ, એ મોટા પુરુષની કૃપા અને સામે આપણી ભક્તિ અને ભક્તપણું છે. પણ તૈયારી રાખજો, આ પ્રસંગો બધાના જીવનમાં બનવાના જ છે, હું કહું છું એટલે પાછા બી ના જતા, પણ ભગવાન અને સંત, કારણ કે તમે રોજ પૂજામાં પ્રાર્થના કરો કે સ્વામી મહારાજ બસ આને આ દે છેલ્લો જન્મ કરી નાખજો, અક્ષરધામમાં લઈ જજો, રોજ પ્રાર્થના સાંભળે અને એક દિવસ પછી નાસ્તો કરીને બેઠા હોય, શાંતિથી પગ ઉપર પગ ચડાવીને બેસે, લાવો તો વાલજીભાઈની ફાઇલ ખોલીએ, એટલે પછી ફાઇલ ખુલે સુપ્રીમ કોર્ટમાં, અને સુપ્રીમ કોર્ટમાં ફાઇલ ખુલે એટલે શું થાય રાજુભાઈ, શું થાય સુપ્રીમ કોર્ટમાં ફાઇલ ખુલે એટલે નોટિસો આવવા માંડે કે નહીં, એટલે પછી પહેલી નોટિસ આવે શું થાય આશિષભાઈ, કે પેટ્રોલ પંપ ઉપર ઇન્કવાયરી આવી છે, એ શું સમજવાનું, રાજીપો સમજવાનો કે આ વ્યવહારમાંથી આસક્તિ તોડાવે છે. શાસ્ત્રી મારા સભામ કથા કરતા હરિભક્ત કે સ્વામી છેલ્લો જન્મ કરી નાખજો, બ્રહ્મરૂપ કરી નાખજો, રાજી થજો, તો શાસ્ત્રીમાં એકદમ ભાવમાં આવી ગયા. શાસ્ત્રીમાં કે હું રાજી થયું એટલે ખબર શું શું થાય, ચોખ્ખા શબ્દ પૂછ્યું, હા કે હું રાજી થયું એટલે ખબર શું શું થાય, તો કે ના સ્વામી કોને શું શું થાય, તો આને બીજાને અપેક્ષા હશે, કહેશે હમણાં બંગલો થઈ જાય, ગાડી થઈ જાય. શાસ્ત્રીમાં જે પહેલું ફાયર કર્યું છાતી ઉપર પોઈન્ટ બ્લેન્ક રેન્જ ઉપર, કે રાજી થવું ને એટલે પહેલા તારું બૈરું મરે, કે હા સ્વામી ધ્રુજી ગયા, સાંકે ઉભો રે, હવે પછી વધારે રાજી થવું ને એટલે તારો ધંધો આગો પાછો થવા માંડે, અરે સ્વામી છાતી ફાટું ફાટું થઈ ગઈ, સાંકે એનથી વધારે રાજી થવું ને એટલે તારા દેહમાં રોગ આવે. હવે આને આપણે એમ થાય કે આ રાજીપો કહેવાય ભગવાનને સંતનો, બહુ સેવા ભક્તિ કરીને આવો રાજીપો, પણ દેહમાંથી આસક્તિ ટાળવી છે, લોકમાંથી આસક્તિ ટાળવી છે, સગાવાલામાંથી આસક્તિ ટાળવી છે, એટલે સામે કંઈક ખોટું કરવું પડે ને, કંઈક આમ દેહમાં અનાસક્તિ થયું કંઈક ઊભું કરવું પડે ને તો ટળે આસક્તિ. એમ નામ તો ગુણાતીયન સ્વામી કહ્યું છે કે આ લોકમાં ને આ દેહમાં જો બધું સારું રહે ને તો આ જીવ આ લોકને આ દેહમાંથી ઉખડે એવો નથી. આટલી વાત કરીને ગુણાતીયન સ્વામી શું બોલ્યા છે એ સ્વામીની વાત વાંચજો. સ્વામીએ લખ્યું, માટે કોઈક પ્રકારનું દુઃખ ઊભું થાય એ પણ સારું છે. હવે આ કેવા શબ્દો બોલો, કોઈક પ્રકારનું દુઃખ ઊભું થાય ને એ પણ સારું છે, એને આસક્તિ ઓછી થશે. એટલે ભગવાનને સંત ઊભું કરે એ તૈયારી રાખવાની, સ્પિન બોલિંગ તો રમીએ પણ ફાસ્ટ એટેક શરૂ થાય, 95 miles per hour શરૂ થાય ત્યારે ઊભું રહેવાનું, પાછું ધ્રુજી નહીં જવાનું. પણ જો કહેવાનું શું, પ્રાર્થના કરતા રહેવાનું, ભગવાનને સંત કસોટી કરે ત્યારે વધારે પ્રાર્થના કરવી, એટલે એમની દયા વધે અને અંતરમાં એ દુઃખ ઝીલવાનું બળ મળી રહે. પણ પ્રથમના 61 માં સિદ્ધિ મહારાજે લખ્યું, શું લખ્યું મહારાજ, કે જેમ જેમ ભગવાને ભક્તને દુઃખ આપતા જાય, કેવો શબ્દ લખ્યા છે, જેમ જેમ એ ભક્તને દુઃખ પડતું જાય એમ નહીં, હા જોજો મહારાજના શબ્દ, જેમ જેમ એ ભક્તને ભગવાન દુઃખ આપતા જાય, એનો મતલબ શું, ભગવાન હાથે કરીને હળી કરે છે આપણી ભાષામાં, જેમ જેમ ભગવાને ભક્તને દુઃખ આપતા જાય અને જેમ જેમ એ ભક્ત ભક્તિ કરતો કરતો એ દુઃખને સહન કરતો જાય, ભગવાન પણ એની ઉપર વધારે રાજી થતા જાય. અને પછી શું લખ્યું મહારાજે, મહારાજ કે પછી એ ભક્તની પ્રેમ ભક્તિ એ રૂપ ભક્તિ રૂપ દોરી એને કરીને ભગવાન બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ રહેતા નથી. પછી ભગવાનને પ્રમુખ સ્વામી આપણા બંધનમાં બંધાઈ જાય, પછી સંકલ્પ માત્ર પૂરા થઈ જાય, પણ એકવાર સંકલ્પ માત્ર તોડી નાખે
ભૂખા કાઢ નાખે એ તો. પણ જો આવી રીતે ભક્તોની આવી સમજણ રહી છે અને આપણે પણ એવી દ્રઢ સમજણ આવા પ્રસંગ કે ટાણું ઊભું થઈ જાય ત્યારે અંતરમાં દ્રઢ કરી રાખવી, તો આવી રીતે એવા ભક્તો શ્રીજી મહારાજના વખતમાં હતા. આજે પણ આવા ભક્તો છે. એક છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ કે શ્રીજી મહારાજના વખતમાં પણ આવા ભક્તો હતા અને સત્સંગ પ્રચાર પ્રસાર માટે ખૂબ ધગસ રહેતી. આ મુદ્દો આપણે સ્પેસિફિકલી એટલે લીધો કે આપણે આ બધા પ્રસંગો સાંભળ્યા હોય, સત્સંગ કરીએ છીએ, પણ હજી આપણામાંથી કેટલાને ધગસ જાગે છે કે આ પાડોશી મારી પાસે 10 વર્ષથી મારી બાજુમાં રહે છે, આ 18 વર્ષથી મારી બાજુમાં રહે છે, પણ હારું કોઈ દાડો તમે એને મહારાજને સ્વામીની વાતો કરી, એ તમને આઈને પિક્ચરની વાત કરી ગયો, શાહરૂખ ખાનની વાત કરી ગયો, સચિન તેંડુલકરની વાત કરી ગયો, પછી મુશારફની વાતો કરી ગયો, શેરબજારની વાતો કરી ગયો, બધું કરી ગયો, પણ તમે તમારા પાડોશીને શ્રીજી મહારાજની પ્રમુખ સ્વામીની વાતો કરી કોઈ દાડો? એને પોકેટ કેલેન્ડર આપ્યું, એને 10 રૂપિયાનું વોલ કેલેન્ડર ભેટમાં આપ્યો? તો આ બધું વિચારવું પડે. સત્સંગની ધગસ, પ્રચાર પ્રસારની એ દરેક હરિભક્તના અંતરમાં એક ઝીલ હોવી જોઈએ, એક તમન્ના હોવી જોઈએ, એક ખુમારી હોવી જોઈએ, એક મિશનરી ઝીલ, જે ક્રિશ્ચનો કહે છે ને, એક મિશનરી ઝીલ હોવી જોઈએ કે મારા સગાવાલા છે કાશીદાસ મોટા શ્રીજી મહારાજને કે બેસો, તો કે ક્યાં જવું છે? કે મહારાજ આજુબાજુના 32 ગામોમાં મારા સગાવાલા રહે છે, બધે તમારી પધરામણી કરાવીને સત્સંગ કરાવો છે, એવી ધગસ. તો જો મહારાજના વખતમાં એવા ભક્તો હતા, આપણે પણ એવી ધગસ રાખવી જોઈએ. આપણે જેમ આગળ વાત કરી એમ ખિસ્સામાં 10-10 પોકેટ કેલેન્ડર રાખવાના જ, ગમે ત્યારે કામમાં આવે. પૈસા કેમ રાખો છો ખિસ્સામાં? 100, 200, 500, 1000 રૂપિયા કેમ રાખો છો? શેની માટે રાખો છો? ગમે ત્યારે કામમાં આવે. તો આ 10 પોકેટ કેલેન્ડર એટલા માટે રાખવાના, ગમે ત્યારે કામમાં આવે. કોઈ મુમુક્ષુ મળી ગયો, ગુણભાવી મળી ગયો, કોઈ કંઈક વાત કરી, ફટ કાઢીને આપણે દર્શન કરાવી દેવાય, ભેટમાં આપી દેવાય. પણ એ જરા વિચાર આપણા અંતરમાં રહેવો જોઈએ. હવે આવો વિચાર રાખીને તમે કાલથી ફરજો, તમને કેટલાય બધા ઓફિસમાં મળશે, પાડોશમાં મળશે, સગાવાલા હશે, મિત્ર હશે. અરે તમારો જીગનજાર મિત્ર જોડે 5-10-15 વર્ષથી મિત્રતા હોય, આપણને કોઈ દિવસે એવું થયું કે એક વખત એને રવિ સભામાં બેસાડવો છે? હા, પ્રમુખ સ્વામી આવે ને ત્યારે સંતોનો જીવ બધા ખાય. અહીંયા એમ કોઠારી બિચારા એક તો પાતળા નાના છે, એમાં વધારે એનો જીવ ખાઈને અડધા એમને ઓછા કરી નાખે. પ્રમુખ સ્વામી આવે ત્યારે કે સ્વામી પાસ આપો ને, કે છે મુલાકાતનો નહીં, કે મારે પ્રમુખ સ્વામી દર્શન કરવા છે. કેમ? તો કે સત્સંગ થાય. એટલે પ્રમુખ સ્વામી દર્શનથી તો સત્સંગ થાય ના નથી, પણ પ્રમુખ સ્વામીના દર્શન કરીને 25 વખત ગયો હોય ને તો એ સભામાં નથી આવતો, આવે છે. એની કરતા તમારા મિત્રને તમે થોડો મહિમા કહીને સભામાં બેસાડો, અને સભામાં બેસીને કથા વાર્તા સાંભળશે ને તો સત્સંગ થશે. અને આજે તો શ્રીજી મહારાજને પ્રમુખ સ્વામીની કૃપા છે, જો થોડુંક મંડીએ ને તો જબરજસ્ત સત્સંગ થાય છે. આ મલાડમાં મુંબઈમાં શંકરભાઈ છે, ગઢના 16 ગામોમાં એક જ વ્યક્તિના સત્સંગ. 72 સાલમાં એ પોતે વિધુર થયેલા અને મુંબઈ કોઠારી બાપાના એને મળ્યા કે સ્વામી વિધુર થઈ ગયો અને હવે ઘર તો દીકરો નાનો છે, કેમ ઘર ચાલશે? કોઠારી બાપા કે ચિંતા ના કરશો, મહારાજને સ્વામી ચલાવશે, આપણે બીજા લગ્ન નથી કરવા. તો કે ભલે સ્વામી, લો મોટા સંતનું વચન આટલું ઝીલી લીધું. સ્વામી કે તો બસ અડધો દિવસ તમારે નોકરી કરવી અને એક જ દીકરો જે મોટો થઈ જાય અડધો દિવસ સત્સંગનું કામ કરવું. તે શંકરભાઈ મંડ્યા. હમણાં અમે લગભગ ગયા મહિને ગઢના લગભગ 100 જેટલા બધા હીરાના વેપારીઓને ત્યાં પધરામણીએ 10 દિવસ સુધી ગયેલા. એક એક હીરાના વેપારી બધા કરોડોપતિ માણસો શંકરભાઈ ભેગા હતા ને ઊભા થઈને શંકરભાઈને પગે લાગે. શંકરભાઈ સામાન્ય માણસ હા, પણ બધા હીરાના વેપારીઓ અમને સંતોને વાત કરી કે સ્વામી આ શંકરભાઈ મહારાજને સ્વામીની સ્વામિનારાયણની વાતો કરવા અમારા ઘરે આવે ને અમે ઘરમાંથી એને કાઢી મૂકતા. અન્નકૂટ પેલા જોડી વખતે આવે ને જોડી લેવા તો અડધી વાટકી અને ચોખા આપતા, તો એ હસતા મોઢે અમને ચોખા લઈને પોકેટ કેન્ડર આપતા જાય અને પાછા હાન પડે બેસવા આવે. સમને સત્સંગની વાતો કરું, નાના કે શંકરભાઈ તમે જાઓ અત્યારે શાંતિ ટીવી જોવા દો, તો કે સારું તાર પછી આવીશ. ઊભા થઈને જતા રહે, માન અપમાન જેવું કાંઈ નહીં. બોલો, મંડ્યાન મંડ્યા રહ્યા, ચોંટ્યાન ચોંટ્યા રહ્યા. તો આજે ગઢના મુંબઈમાં 600 કુટુંબોમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ બેઠેલી છે અને 600 કુટુંબમાં કુલ લગભગ 1500 સભ્યો નિયમિત આપણી પૂજા કરે છે. એ 1500 સભ્યો પૂજા કરે છે અને 600 કુટુંબોમાં સત્સંગ છે એનું એક કારણ શંકરભાઈ પટેલ ગઢના. પણ એ ભક્તનો કેફ તમે જો, એ આનંદ જો. અમે તો સંતો વિચરણમાં 10 દિવસ સુધી એની સાથે ફરે, પછી મેં એમને પૂછ્યું કે ભગત તમને આમ અંતરમાં કેવું રહે? સાહજિક બોલ્યા કે સ્વામી 24 કલાક આનંદ રહે છે. એવું તમને આમ કોઈ દિવસ આમ નિરાશા આવે, આમ કંટાળો આવે, આમ મન મૂંઝાય ખરું, એવું કંઈક થાય? તો મારી સામે એકદમ આમ કેફમાં છાતી કાઢી કે લે સ્વામી થતું હશે એવું? કુદાડું મન મૂંઝાય આપણું? મહારાજ સ્વામી મળ્યા પછી આપણું મન મૂંઝાય? હું તમે જોઈ રહ્યો એની સામે, મેં કહું આ ખરું, આપણે શીખવાનું આમાંથી કીધું. કોઈ દાડો નિરાશા જ નહીં કે કંટાળો નિરાશા શું છે મને ખબર જ નથી કે લો. અને આપણે વગર
દિવેલ પીધેલે દિવસમાં 10 વખત ઉતરેલી કઢી પીધેલું મોઢું થઈ જાય છે, ઢીલા પડી જાય છે, મેં દઈને કંઈક થાય ઢીલા. પણ જો આવા ભક્તો, પણ શ્રીજી મહારાજના વખતમાં એમને એવી ધગસ હતી શ્રીજી મહારાજનો પરિચય કરાવવાની, એમ આજે પણ એવા ભક્તો છે કે જેને એવી ધગસ છે. અને આ ભક્તપણામાં, ભક્ત સમાજમાં એક છેલ્લો દ્રષ્ટિકોણ એ કે શ્રીજી મહારાજના વખતમાં એ ભક્તો શ્રીજી મહારાજને સર્વોપરિ સમજતા, એમ આજે પણ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં એમના વચને કરીને એ શ્રીજી મહારાજને બધા સર્વોપરિ સમજે છે. અને જે સર્વોપરિ ઉપાસના એકાંતિક ભાવને દ્રઢ કરતા કરતા પોતે કરે છે, એ આદર્શ ભક્ત સમાજ પૃથ્વી ઉપર કહેવાય. દર્શન બધા કરે, પ્રદક્ષિણા બધા ફરે, બિલીપત્ર બધા ચડાવે, લોટો પાણી પણ ગાયત્રીને ચડાવે, સૂર્ય નમસ્કાર પણ બધા કરે, પણ આ પ્રગટ ને આ પ્રત્યક્ષ એમાં પ્રતીતિ લાવી એમના વચને કરીને શ્રીજી મહારાજને સર્વોપરી માનવા અને એમના ધામનો હું અધિકારી છું એમ પોતાની જાતને માનવા, એવો જે ભક્ત સમાજ એ આખો જુદો તરી આવે. તો શ્રીજી મહારાજના વખતમાં આવા હરિભક્તો હતા, આજે પણ આવા હરિભક્તો છે. મહારાજના વખતમાં કંજરી ગામમાં, કંજરી પ્રદેશમાં ત્યાં હાલોલ ગામમાં એક હરિભક્ત હતા, લક્ષ્મીદાસ શેઠ. બહુ જ નિષ્ઠાવાન હરિભક્ત, એમના કુટુંબમાં કોઈને સત્સંગ નહીં થયેલો. એમની બહુ ઈચ્છા હતી કે એમના પત્નીને દીકરાઓને સત્સંગ થાય, પણ એમના પત્નીને દીકરાને દીકરાની વહુઓને કોઈ સત્સંગ બહુ નહીં થયેલો. 70 વર્ષની ઉંમરે ભગતને તો અંતઅવસ્થા આવી અને ખાટલે પડેલા સૂતેલા મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હતા, અને ભગવાનનું કરું અને નરનારાયણ દેવે દર્શન આપ્યા. નિર્ગુણદાસ સ્વામી એમની વાતોમાં આખો આ પ્રસંગ લખ્યો છે. નરનારાયણ દેવે દર્શન આપ્યા અને આમ તેજ ઓરડામાં છવાઈ ગયું. ભગત તો બેઠા થઈ ગયા. લક્ષ્મીચંદ શેઠ મોટા શેઠ હતા અને મોટો વેપાર એમનો ચાલતો હતો સુરતમાં. તો આમ બેઠા થઈને કે ઓહો કોણ તમે? તો કે અમે નરનારાયણ દેવ. પધારો પધારો. બેસાડ્યા. શું પધાર્યા? કે બસ તમને ધામમાં લેવા માટે. લક્ષ્મીચંદ શેઠ કે ક્યાં? તો કે બદ્રિકાશ્રમમાં. મારે બદ્રિકાશ્રમમાં કેમ આવવાનું? હું તો સ્વામિનારાયણનો ભગત છું અને સ્વામિનારાયણનું અક્ષરધામ, ત્યાં મારે જવાનું. મારે ક્યાં બદ્રિકાશ્રમમાં આવવાનું? કે તો કે ના, તમને લેવા માટે આવ્યા. મારે નથી આવું તમારી જોડે. તમે આવ્યા, પધાર્યા, દર્શન આપ્યા, બહુ સારું, પણ મારે નથી આવું બદ્રિકાશ્રમમાં. નરનારાયણ દેવ અદ્રશ્ય થઈ ગયા. બીજે દિવસે વાંસળી મુગટ ને પીછું શ્રીકૃષ્ણ ભગવાને દર્શન આપ્યા લક્ષ્મીચંદ શેઠને. ભગત ચલો ધામમાં. તો કે ક્યાં? તો કે ગૌલોક ધામમાં. મારે ત્યાં આવીને શું કરવાનું? કે તો કંઈ નહીં, કે ત્યાં આવીને અમારી સેવામાં રહેવાનું. મેં સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી છે, હું સ્વામિનારાયણનો આશ્રિત છું અને સ્વામિનારાયણ અવતારના અવતારી છે, એમનું તો અક્ષરધામ છે, માટે મારે તો અક્ષરધામમાં બેસવાનું, એમની સેવા કરવાની. અને હું તો નિર્વાસનિક થયો છું. ભગતને કેટલી પ્રતીતિ, હું તો નિર્વાસનિક થયો છું, મારે કોઈ લોકની વાસના જ નથી, માટે મારી ગતિ તો પ્રકૃતિ પુરુષથી પર છે. શ્રીકૃષ્ણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ત્રીજે દિવસે રોયલ એન્ટ્રી. શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર આવ્યા અને મહારાજ આમ દર્શન આપ્યા. ભગત બેઠા થઈ ગયા. ઓહો મહારાજ પધાર્યા. મારે કે ચાલો ભગત ધામમાં. પલોઠી વાળી મહારાજ આ બેઠા જ છીએ, તૈયાર જ છીએ, તમારી રાત જોતો હતો. કે પણ કે મારે એક પ્રશ્ન છે. મહારાજ કે લક્ષ્મીદાસ શેઠ, તમ જેવા ભક્તને અમે અનસમય લેવા આવ્યા અને તમને શું પ્રશ્ન ઉદભવે? કે મહારાજ બીજો પ્રશ્ન તો કોઈ છે નહીં, અમે તો આપની કૃપાથી નિર્વાસનિક છીએ, લૌકિક કોઈ અપેક્ષા નથી, પણ મને એમ થાય છે કે ગઈકાલે પરમ દિવસે તમે મોકલ્યા હતા કોને? મહારાજ કે કેમ? તો કે નરનારાયણ દેવ દર્શન આપ્યા, શ્રીકૃષ્ણ ભગવાન દર્શન આપ્યા. મહારાજ કે તો તમારી પરીક્ષા કરવા માટે અમે મોકલેલા. શ્રીજી મહારાજ કે. લક્ષ્મીદાસ શેઠ કે મહારાજ, તમે તો અમારા અંતરને જાણો છો, અમારી એમાં શું પરીક્ષા કરવાની હોય? જો કેફ થયો ભગવાન પાસે આવું બોલવું આ વાક્ય સહેલું નથી. કે મહારાજ, તમે અમે તો નિર્વાસનિક થયા છીએ, આપ તો અમારા અંતરને જાણો છો, બીજી અમારી શું પરીક્ષા કરવાની હોય? ત્યારે શ્રીજી મહારાજ એક બહુ સરસ વાક્ય બોલ્યા. મહારાજ કે ભગત, તમારી પરીક્ષા તો ના હોય, અમે જાણીએ છીએ. હવે સાંભળજો શ્રીજી મહારાજ શું બોલે છે. મહારાજ કે, પણ ભગત, આજથી યુગો સુધી અમારા આશ્રિત ભક્તોએ અમારો નિશ્ચય કેવો કરવો અને અમારું સ્વરૂપ કેવું સમજવું એ વાત લોકોને ખબર પડે એટલે તમારા જીવનમાં અમે આ પ્રસંગ ઊભો કર્યો. એટલે ખબર પડી કે આપણે શ્રીજી મહારાજનું સ્વરૂપ કેવું સમજવું અને શ્રીજી મહારાજનો નિશ્ચય કેવો કરવો એ આપણને યુગો સુધી ખબર પડે, એની માટે શ્રીજી મહારાજ આ પ્રસંગ ઊભો કર્યો છે. એમ આજે પણ એવા હરિભક્તો છે કે ગમે તે આવો પ્રસંગ બની જાય, દેવી દેવતા દર્શન આપતા હોય અથવા તો બીજી કંઈ ઉપાધિ હોય, પણ એક શ્રીજી મહારાજ ને એક પ્રમુખ સ્વામી, જેમ ગમે તેવું કુટુંબમાં દુઃખ આવી જાય, પણ જે સ્ત્રી હોય એની માટે એક જ ધણી હોય કે આ મારો ધણી, જીવ્યા એની સાથે અને મરવાનું એની સાથે, એવી જે પતિવ્રતાની ટેક હોય
એવી ટેક ભગવાનના ભક્તને પણ અંતરમાં જોઈએ. એ જીવનકાળ દરમિયાન ભક્તિ કરતા કરતા અથવા તો અંત સમયે પણ કદાચ જો આ પ્રસંગ બની જાય પણ એ ભક્તની ટેક એ આગી પાછી થાય નહીં. અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આપણા હરિભક્ત છે ભાસ્કરભાઈ પટેલ, એમના જીવનની તમે ગાથા સાંભળો ને આપણે આમ અંતરથી હલી જઈએ. કદાચ કોઈ ભક્તને જીવનમાં આવું દુઃખ નહીં આવ્યું હોય. એમને સત્સંગ થયો અને નિષ્ઠા પાકી થઈ એમને એકલાને જ સત્સંગ, જેમ લક્ષ્મીદાસ શેઠને એકલાને જ સત્સંગ હતો, કુટુંબમાં કોઈ સત્સંગ નહીં. ચલો સત્સંગ ના આવે વાંધો નહીં. એમના પત્ની પેલા મેલડી માને માને એટલે એ પાછા મેલડી માને એવી ભક્તિ કરતા નાનપણથી તેને મેલડીમાં ગમે ત્યારે દર્શન આપે. એમના વૃદ્ધ પિતા હતા એને વળી શું કંઈક હશે તેને વળી ઘરમાં ભૂત દેખાય. આ ભાસ્કરભાઈને એટલું દુઃખ હતું, તેનો ધંધો બધો ખોટમાં જતો હતો. 15 વર્ષ સુધી ધંધો ખોટમાં ચાલ્યો અને માથે લગભગ 25-30 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. અને આટલું દેવું થઈ જાય પછી ધંધામાં બધા પાસેથી ઉછીના પૈસા લીધા હોય, હવે કોઈ બીજા પૈસા આપે? પેલા જૂના પૈસાને કંઈક વ્યવસ્થા કરે, કોઈક નવો માલ આપે ને, એટલે કોઈ માલે ઉછીનો ના આપે ને પૈસાય ના આપે. સામાન્ય નોકરી શોધે મળે કદાચ, પણ સામાન્ય નોકરી પૂરું ના થાય ને દેવું પૂરું ના થાય, એટલે કરવો પડે કંઈક ધંધો જ તો દેવું પૂરું થાય. એટલા બધા આકુળ વ્યાકુળ ને. અને પેલા મેલડીમાં ઘરે એના પત્નીને દર્શન આપીને શું કે, અને એક તો પાછા લગ્ન થયા લગભગ 14 વર્ષ થયા અને કોઈ સંતાન નહીં. મેલડીમાં દર્શન આપીને એના પત્નીને કે જો તારો ધણી ઘરમાંથી આ સ્વામિનારાયણના પ્રમુખ સ્વામીની મૂર્તિ કાઢી નાખે ને તો આ ઢગલો ધનનો, એમ કે ધનનો ઢગલો દેખાડ્યો ઘરમાં કે આટલા આટલું ધન તને આપું, અને પાછો દીકરો દેખાડે કે તને દીકરો આપું, આ ઘરમાંથી આ બે મૂર્તિ કઢાઈ નાખ. એટલે જ્યારે ભાસ્કરભાઈ બિચારા સાંજે કંટાળેલા થાકેલા ઘરે આવે, કારણ કે આખું ગામ એને પાસે માંગતું હતું પૈસા, રોજ લેણદારો માથું ખાય, અને પાછા ઘરે આવે તેના પત્ની માથું ખાય, તમે મૂર્તિ બે કાઢી નાખો, મને મેલડીમાં એ બપોરે જ કીધું તને ધન આપશું ને દીકરો આપશું ને. એટલે એના પાછા પત્નીને શાંતિથી સમજાવે કે જો આ તો નિર્વાસનિક થઈએ એવા પુરુષ મળ્યા છે, અનંત જન્મની કસર ટાળવા મળ્યા છે, આ ભવમાં ને આ દેહમાં તો ગમે તેટલે કદાચ દુઃખ આવીને ઉભર્યું પણ આપણું તો કલ્યાણ થવાનું છે. બધી વાતો સમજાવે, પાછા થોડાક એના પત્ની ઠરે અને પાછું 2-4 દિવસ પછી પાછા મેલડી માટે દર્શન આપે એટલે પાછા બધું ઊભું થાય તંત્ર. અને પાછું પેલું ભૂત જેના બાપને આપે ને દર્શન, દર્શન આપે ને કે આમ દેખાણું કહેવાય નહીં, તે ભૂત દેખાય ને તો એના બાપ બિચારા સૂતો ને તો રાત્રે છાતી ઉપર એકદમ ભાર લાગે, છાતી ઉપર પેલું ભૂત ચડી ગયું ને આમ ગભરાઈ જાય, શ્વાસ લેવાય પાછા બેઠા થઈ જાય. પાછા ક્યાંક સૂતા હોય ને પેલું ભૂત છે ને હાથ ખેંચીને ખાટલા ઉપરથી એના બાપને નીચે પાડે અને લાઇટ ચાલુ કરે તો આમ કંઈ ના હોય, આવું બધું પ્રસંગો થતા હતા એને. તો ભાસ્કરભાઈને પાછા ઘરે આવે ને તો પેલા ભૂત છે ને પાછા એના બાપને શું કે, ભાસ્કરભાઈના બાપને કે તારો દીકરો આ બે મૂર્તિ સ્વામિનારાયણની પ્રમુખ સ્વામીની કાઢી નાખે ને ઘરમાંથી તો તને ધન પણ આપું અને બે દીકરા આપું. એટલે પાછા એના બાપ પ્રેશર કરે ભાસ્કરભાઈને, ભાઈ મૂકને આ પ્રમુખ સ્વામીની મૂર્તિ તારે હું પકડી રાખવી, આ ભૂત કહે છે કે બે દીકરા આપું. એ કે પપ્પા ભૂત આપે ને તો ભૂત જેવા બે દીકરા આપે, આ છીએ એની કરતાં વધારે દુઃખી થઈએ, એ કરતાં મૂકો એને, એની વાત જ ના કરશો કે. પણ આ તો આપણને એમ થાય છે કેટલું દુઃખ માણસને, અને માણસ બે ફ્રન્ટ ઉપર લડતો હોય ને ગમે તેવો મરદ માણસ હોય ને હારી જાય, કદાચ બાર વેપાર ધંધામાં ગમે તેટલી ઉપાધિ હોય પણ ઘરે આવે ત્યારે એના પત્ની એમના દીકરાઓ મા બાપ પ્રેમથી હૂંફથી એ માણસને સાચવી લે ને તો માણસ બીજી રીતે સવારે ગમે ત્યાંથી માણસ લડી લે એકવાર. અને કાં તો જો ઘરે તકલીફ હોય પણ બહાર જો કંઈક સાનુકૂળતા તો માણસ બહાર જઈને કંઈક રિલેક્સ થઈ જાય ધંધા પાણી ઉપર બેસીને. પણ બે જગ્યાએ લડત ચાલુ હોય ને, બહાર પણ એટલી તકલીફ અને ઘરે આવે ત્યારે એટલી કંકાસ, એટલો એટલો ઉપાધિ, ગમે તેવો મળદ માણસ હોય ને એ તૂટી જાય અંતરથી. પણ ભાસ્કરભાઈને એક જ આ મહારાજ સ્વામી જે કરશે સારું કરશે, ગમે તેટલો દુઃખ આપે આપણે સહન કરી લેવું છે પણ નિષ્ઠા મૂકવી નથી, આવી સમજણ. હવે આ પ્રસંગ એમને કોઈને નહીં કહેલો. એકવાર સંપર્ક કાર્યકર્તા એમના ઘરે સંપર્ક કરવા ગયા, બારી ખુલ્લી હતી ને પતિ પત્નીનો ઝઘડો ચાલતો હતો અને એમાં બધા કાર્યકર્તા તો ઊભા રહી ગયા અને ઝઘડો સાંભળ્યો ત્યારે ખબર પડી કે ભાસ્કરભાઈને તો આટલું બધું દુઃખ છે. પછી ભાસ્કરભાઈનો સંપર્ક કર્યો, કાર્યકર્તા કીધું કે તમારે આટલું બધું દુઃખ છે તમે કહેતા નથી. ભાસ્કરભાઈ કહેવા શું કહેવાનું, મહારાજ સ્વામીનું આપેલું છે, જેમ પ્રસાદ આપણને આથવાત આપે સ્વામીને કેવું લાગે એમ દુઃખ મૂકીએ પણ પ્રસાદ પ્રમુખ સ્વામીનો. જો આ કેવી સમજણ કહેવાય, કેવી દ્રઢતા કરી કહેવાય, આ ભક્તનું લક્ષણ છે. પછી કાર્યકર્તાઓએ વિવેકજીવન સ્વામીને વાત કરી, એ વિસ્તારમાં મણિનગરમાં તે વખતે વિવેકજીવન સ્વામી ફરતા હતા. વિવેકજીવન સ્વામી સાંભળી રહ્યા કે હો આટલું બધું ભાસ્કરભાઈનું દુઃખ છે, આપણે કોઈ કહેતા નથી, સભામાં તો શાંતિથી આવીને માળા ફેરવતા કથા સાંભળે, લાગતું જ નથી એમના ચહેરા ઉપર કે એમને આટલું બધું દુઃખ હોય. ભાસ્કરભાઈને વાત કરી, ભાસ્કરભાઈ કે સ્વામી તમને કોને વાત કરી, કે મને કરી જેણે વાત કરી પણ તમારે આવું છે તમે કીધું નહીં, કે ના સ્વામીમાં શું કહેવાનું, જેવી મહારાજ સ્વામીની ઈચ્છા. પ્રમુખ સ્વામી મહારાજ 1991 સાલમાં અમદાવાદ પધાર્યા
ત્યારે એક વખત બાપા જમતા હતા બપોરે, બધા સંતો બેઠા હોય, વખતે વાતચીત ચાલતી હોય, વિવેક જીવન સ્વામીએ આખો પ્રસંગ બાપાને કહ્યો અને સ્વામી એકદમ ઇમોશનલ થઈ ગયા. સ્વામી કે આટલું બધું હરિભ